તરા કાળાશ્રી ગામના હીરા ભગત, આમ તો નિમ્ન જ્ઞાતિના કહેવાય, મહાજનની સામે આમ આંખ ઊંચી થાય નહીં, બોલવાની તો વાત નહીં, 200 વર્ષ પહેલા મહાજનની સામે આંખ ઊંચી ના થાય, પણ અંતરમાં એક કેફ. તો ભગત કહે કે મહાજન તમે મારા મા બાપ ખરા, પણ આ પ્રસંગે એક વાત કરવી છે. નરસિંહ મહેતાએ આખી રાત ગાણા ગાયા ત્યારે ભગવાનને ઉપરથી હાર લબડાયો, તે હાથ વાત તો આપ્યો જ નથી, ઉપરથી લબડાયો. અને આ ભગત તો દર પૂનમે જુનાગઢ મંદિરે જાય છે ત્યારે મારા ગુરુ ગુણાત્યાન સ્વામી આમ હાથ મારા માથા ઉપર મૂકે છે. કેવો કેફ બોલો, તે આખી જિંદગી વાળની કપાયેલા, વાઘ વાળ છૂટા કરે ને તો નીચે જમીન સુધી ઢસડાય એટલા વાળ લાંબા થઈ ગયેલા ભગતના. કોકે ભગત આ વાળ આટલા લાંબા કર્યા? અરે કે આ માથા ઉપર જુનાગઢના જોગી ગુણાતીતે હાથ મૂક્યો છે, હવે ગાંઈજાન મૂકવા દેતો હોઉં કે? બોલા એવો કેફ ચડી ગયેલો એને, હવે અજામને ના મૂકવા દઉં કે છે, જુનાગઢના જોગી હાથ મૂક્યો છે, આટલા લાંબા વાળ થઈ ગયેલા. હવે કેફ વાળા હરિભક્તો, એટલો બધો અંતરમાં કેફ. આજે પણ એવા હરિભક્તો છે આપણા ભગવાનજી ભાઈ માંડવિયા કેનેડાના, એમના દર્શન કરવા હોય તો બ્રહ્મ ઉપનિષદ પુસ્તકમાં ફોટો છે, પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી બંને પેલું માઉથ પીસ બાંધેલું છે, અને ભગવાનજીભાઈ માંડવિયાને હોસ્પિટલમાં જોવા માટે ગયા છે ને, એમણે પણ માઉથ પીસ બાંધેલું છે, એમને લુકેમિયા હતું, બ્લડ કેન્સર, અને 88 કે 89 સાલમાં ધામમાં ગયા, 38 વર્ષની જ ઉંમરે, પણ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત, નિયમ ધર્મ મેં વચુસ્ત, સત્સંગ મંડળના પ્રમુખ અને આખા ટોરન્ટોના ગુજરાતી સમાજના પણ પ્રમુખ. બહુ નાની ઉંમરે કેન્સર થયેલું અને હોસ્પિટલમાં પથારી વશ થઈ ગયા. એ કે બાપાને તમે ફોન કરો ને પત્ર લેખો, હરિભક્તોએ કહ્યું તો પણ બાપાને એક ફોન નહીં પત્ર નહીં, કે જેમ સ્વામીની ઈચ્છા એમ મારો દેહ પડે, અને મારે અભક્ત નથી થવું, કે હું મારી બીમારી ટળે માંગુ મોટા પુરુષ પાસે તો મારું ભક્તપણું લાજે, જેમ એમની ઈચ્છા હોય એમ મારો દેહ પડે, મને કોઈ અફસોસ જ નથી, હું તો અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડે પછી પણ અક્ષરધામમાં. એ જ વખતે ઉત્તર ભારતના એક બહુ મોટા ધર્મગુરુએ ભગવાનજીભાઈ માંડવિયા ઉપર પત્ર લખ્યો કે ગઈ સાલ અમે ત્યાં કથા કરવા માટે આવ્યા અને પારાયણનું આયોજન તમે કરેલું એની અમને સ્મૃતિ થાય છે, એક ફકરો લખ્યો, અને બીજા ફકરામાં લખ્યું કે તમારા દુઃખ વિશે મેં જાણ્યું કે તમને બ્લડ કેન્સર છે અને તમારો દેહ પડશે, પણ મને મનમાં એમ વિચાર આવે છે કે તમે પ્રમુખ સ્વામી જેવા સાક્ષાત પુરુષની સેવા કરી તોય તમને 38 વર્ષની નાની ઉંમરે બ્લડ કેન્સર થઈ ગયું, તે મને તો એમ થાય છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગો તો એ ઐશ્વર્ય વાપરે અને તમારું બ્લડ કેન્સર દૂર થઈ જાય, તમારા આજે સંતાનો નાના છે. આ પત્ર આવ્યો, હવે આવા ટાણે આવો પત્ર આવે અથવા આવા શબ્દો સાંભળે ગમે તે માણસ આમ હલી જાય, હં એને સત્સંગ વિશે સંશય થવા માંડે કે આવું વાત તો સાચી છે, મેં આટલી સેવા કરીને મારે જ આવું થયું. સત્સંગીઓના મૂળ પ્રશ્નો હોય છે, સંતો પાસે આવીને આ જ વાત કરે છે ને કે સ્વામી અમે આટલું બધું કરીએ છીએ ને આવું કેમ થાય છે, પણ તું આટલું બધું કરસ ને એટલે ભગવાને નક્કી કર્યું કે તારે આને આ દેહ કલ્યાણની ઈચ્છા છે એટલે એમને આને આ દેહ જ કરાવું જ બધું, એટલે આને આ દેહ જ બધું ચોખ્ખા કરી નાખવા છે, ઘસી જ નાખવા છે. ભગવાનજી ભાઈએ પોતે પત્ર લખી શકતા નહોતા, અશક્ત થઈ ગયેલા, એમના પત્ની એમને કીધું કે હું લખાવું એમ તું પત્ર લખ, એમના પત્નીએ પત્ર લખ્યો, જે કેફનો પત્ર એમણે લખ્યો છે આ તો ભગવાનનું કરું, ને એમના પત્નીને બુદ્ધિ સૂજી તો એ પત્રની ફોટોકોપી ઝેરોક્સ કઢાવી લીધી એમણે અને સત્સંગમાં આપણને પ્રાપ્ત થઈ, અને જે આપણું સત્સંગ પુસ્તક છે પિક્ટોરિયલ એમાં છેલ્લેથી બીજા કે ત્રીજા પાના ઉપર એ ભગવાનજીભાઈનો પત્ર ધામમાં ગયાના 3 જ દિવસ પહેલા જે લખેલો એ છાપેલો છે આપણે, એમ એમણે પેલા ધર્મગુરુને લખ્યું કે તમારી લાગણીઓ મારા વિશે છે એ બદલ આપનો આભાર, પછી બીજા ફકરામાં લખ્યું કે તમે એમ કહો છો કે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની મેં સેવા કરીને અને મને નાની ઉંમરે આ કેન્સર થયું, તો કેન્સર તો દેહ પડવાનું એક નિમિત્ત છે અને ગમે ત્યારે દેહ પડે, આવરદા આવી રહી હોય અને કદાચ આવરદા ન આવી રહી હોય તો એ મારા ગુરુ પ્રમુખ સ્વામી સમર્થ છે કે મને જ્યારે ધામમાં બેસાડવો હોય ને એમને નક્કી કર્યું ત્યારે મને ધામમાં બેસાડશે, પણ દેહ પડવાની રીત તો ગમે તે હોય, તમે લખ્યું કે મોટા ભક્ત છો અને તમને કેન્સર થયું, તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે રામકૃષ્ણ પરમહંસ તો પરમ ભક્ત હતા, એમને પણ કેન્સર થયેલું અને કેન્સરથી રામકૃષ્ણ પરમહંસનો દેહ પડેલો છે, તો મને પણ કેન્સર થાય જેવા મોટા ભક્તને થાય, તો એટલે નિમિત્ત તો ગમે તે ઊભું થાય દેહ પડવાનું, પણ હું તો અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડશે પછી પણ હું અક્ષરધામમાં છું, આટલો કેફથી પત્ર લખ્યો. અને પછી છેલ્લો ફકરો એમણે લખ્યો છે જબરજસ્ત કેફમાં, એમણે લખ્યું કે આ દેહ કરીને આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીના ચરણ સ્પર્શ કર્યા છે, આ આંખે કરીને મેં પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે, આ મસ્તક ઉપર પ્રમુખ સ્વામીએ ઘણી વખત હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે, આ જીભે કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન ગાયા છે, આ કાને કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન સાંભળ્યા છે, એમની કથા વાર્તા સાંભળી છે, માટે મારા શરીરનું એક એક અંગ પવિત્ર થઈ ગયેલું છે, એક એક અંગમાંથી બધા પાપ જતા રહ્યા છે, દેહમાં ભલે કેન્સર હોય પણ મારા જીવનું જન્મો જન્મનું કેન્સર

0: પ્રમુખ સ્વામીએ ટાળી નાખ્યું છે. કેટલો કેફ, કેટલો બધો પ્રાપ્તિનો આનંદ. એ પત્ર જવા દીધો, પેલા ધર્મગુરુ આમ વાંચીને ધ્રુજી રહ્યા છે, આપણને તો ખબર નથી, પણ એમ થઈ ગયો છે, ઓહો શું પ્રગટના બધા ભક્તો છે, શું કેફ અંતરમાં. પણ જો જેમ ગાણલાની મૂડી ડોશીએ એના પતિને કીધું કે આ દેહ કરીને મેં મહારાજની સેવા કરી છે, કેફ, એમ ભગવાનજીભાઈએ પણ કીધું કે આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીની સેવા કરી છે, માટે મારે તો પૂર્ણ કામપણું છે. તો આવા ભક્તો થોડી થોડી વાતમાં ઢીલા નહીં પડી જવાનું, માઈક આંગલા જેમ રણવાનું નહીં, એ નહીં કરવા માંડવાનું. થોડોક તાવ આવે ને કે એ, થોડોક ધંધામાં ખોટ જાય ને તો કે તરત વાંસળી વાગવા માંડે, એવું નહીં. આવા ભક્તોના આખ્યાનો સાંભળીને આ શીખવાનું, બધાએ અમે વાતો કરીએ છીએ તમે સાંભળો છો, પણ તમારે ને અમારે બધાએ આ દ્રઢતા કરવાની કે આવો પ્રસંગ આવીને ઊભું રહે, આવું ટાણું ઊભું રહે, ત્યારે સત્સંગમાં સ્થિર રહી શકીએ અને એ પ્રમાણે સમજણ રાખી શકીએ, એ મોટા પુરુષની કૃપા અને સામે આપણી ભક્તિ અને ભક્તપણું છે. પણ તૈયારી રાખજો, આ પ્રસંગો બધાના જીવનમાં બનવાના જ છે. હું કહું છું એટલે પાછા બી ના જતા, પણ ભગવાન અને સંત, કારણ કે તમે રોજ પૂજામાં પ્રાર્થના કરો કે સ્વામી મહારાજ બસ આને આ દે છેલ્લો જન્મ કરી નાખજો, અક્ષરધામમાં લઈ જજો, રોજ પ્રાર્થના સાંભળે અને એક દિવસ પછી નાસ્તો કરીને બેઠો અને શાંતિથી પગ ઉપર પગ ચડાવીને બેસે, લાવો તો વાલજીભાઈની ફાઇલ ખોલીએ, એટલે પછી ફાઇલ ખુલે સુપ્રીમ કોર્ટમાં, અને સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે શું થાય રાજુભાઈ, શું થાય સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે નોટિસ આવવા માંડે કે નહીં, એટલે પછી પહેલી નોટિસ આવે શું થાય આશિષભાઈ, કે પેટ્રોલ પંપ ઉપર ઇન્કવાયરી આવી છે, એ શું સમજવાનું, રાજીપો સમજવાનો કે આ વ્યવહારમાંથી આસક્તિ તોડાવે છે. શાસ્ત્રી મારા સભામાં કથા કરતા હરિભક્ત કે સ્વામી છેલ્લો જન્મ કરી નાખજો, બ્રહ્મરૂપ કરી નાખજો અને રાજી થજો, તો શાસ્ત્રીમાં એકદમ ભાવમાં આવી ગયા. શાસ્ત્રીમાં કે હું રાજી થયો એટલે ખબર શું શું થાય, ચોખ્ખા શબ્દ પૂછ્યું હા, કે હું રાજી થયો એટલે ખબર શું શું થાય, તો કે ના સ્વામી કોને શું શું થાય, તો આને બીજાને અપેક્ષા હશે, કહેશે હમણાં બંગલો થઈ જાય ને ગાડી થઈ જાય ને. શાસ્ત્રીમાં જે પહેલું ફાયર કર્યું છાતી ઉપર પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર, કે રાજી થયો ને એટલે પહેલા તારું બૈરું મરે, કે હા સ્વામી ધ્રુજી ગયા, સાંકે ઉભો રે, હવે પછી વધારે રાજી થયો ને એટલે તારો ધંધો આગો પાછો થવા માંડે, અરે સ્વામી છાતી ફાટું ફાટું થઈ ગઈ, સાંકે એનથી વધારે રાજી થયો ને એટલે તારા દેહમાં રોગ આવે. હવે આને આપણે એમ થાય કે આ રાજીપો કહેવાય ભગવાનને સંતનો, બહુ સેવા ભક્તિ કરીને આવો રાજીપો. પણ દેહમાંથી આસક્તિ ટાળવી છે, લોકમાંથી આસક્તિ ટાળવી છે, સગાવાલામાંથી આસક્તિ ટાળવી છે, એટલે સામે કંઈક ખોટું કરવું પડે ને, કંઈક આમ દેહમાં અનાસક્તિ થયું કંઈક ઊભું કરવું પડે ને તો ટળે આસક્તિ. એમનામ તો ગુણાતીયન સ્વામી કહ્યું છે કે આ લોકમાં ને આ દેહમાં જો બધું સારું રહે ને તો આ જીવ આ લોકને આ દેહમાંથી ઉખડે એવો નથી. આટલી વાત કરીને ગુણાતીયન સ્વામી શું બોલ્યા છે એ સ્વામીની વાત વાંચજો. સ્વામીએ લખ્યું, માટે કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય એ પણ સારું છે. હવે આ કેવા શબ્દો બોલો, કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય ને એ પણ સારું છે, એને આસક્તિ ઓછી થશે. એટલે ભગવાનને સંત ઊભું કરે એટલે તૈયારી રાખવાની, સ્પિન બોલિંગ તો રમીએ પણ ફાસ્ટ એટેક શરૂ થાય 95 miles per hour શરૂ થાય ત્યારે ઊભું રહેવાનું, પાછું ધ્રુજી નહીં જવાનું. પણ જો કહેવાનું શું, પ્રાર્થના કરતા રહેવાનું, ભગવાનને સંત કસોટી કરે ત્યારે વધારે પ્રાર્થના કરવી એટલે એમની દયા વધે અને અંતરમાં એ દુઃખ ઝીલવાનું બળ મળી રહે. પણ પ્રથમના 61 માં સિદ્ધિ મહારાજે લખ્યું, શું લખ્યું મહારાજ, કે જેમ જેમ ભગવાને ભક્તને દુઃખ આપતા જાય, કેવો શબ્દ લખ્યા છે, જેમ જેમ એ ભક્તને દુઃખ પડતું જાય એમ નહીં, હા જોજો મહારાજના શબ્દ, જેમ જેમ એ ભક્તને ભગવાન દુઃખ આપતા જાય, એનો મતલબ શું થયો, ભગવાન હાથે કરીને હળી કરે છે આપણી ભાષામાં, જેમ જેમ ભગવાને ભક્તને દુઃખ આપતા જાય અને જેમ જેમ એ ભક્ત ભક્તિ કરતો કરતો એ દુઃખને સહન કરતો જાય, ભગવાન પણ એની ઉપર વધારે રાજી થતા જાય. અને પછી શું લખ્યું મહારાજે, મહારાજ કે પછી એ ભક્તની પ્રેમ ભક્તિ એ રૂપ ભક્તિ રૂપ દોરી એને કરીને ભગવાન બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. પછી ભગવાનને પ્રમુખ સ્વામી આપણા બંધનમાં બંધાઈ જાય, પછી સંકલ્પ માત્ર પૂરા થઈ જાય, પણ એકવાર સંકલ્પ માત્ર તોડી નાખે ભૂખાકાર નાખે એ તો. પણ જો આવી રીતે ભક્તોની આવી સમજણ રહી છે અને આપણે પણ એવી દ્રઢ સમજણ આવા પ્રસંગ કે ટાણું ઊભું થઈ જાય ત્યારે અંતરમાં દ્રઢ કરી રાખવી, તો આવી રીતે એવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા. આજે પણ આવા ભક્તો છે. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ કે શ્રીજી મહારાજના વખતમાં પણ આવા ભક્તો હતા અને સત્સંગ પ્રચાર પ્રસાર માટે ખૂબ ધગસ રહેતી. આ મુદ્દો આપણે સ્પેસિફિકલી એટલે લીધો કે આપણે આ બધા પ્રસંગો સાંભળ્યા હોય, સત્સંગ કરીએ છીએ, પણ હજી આપણામાંથી કેટલાને ધગસ જાગે છે કે આ પાડોશી મારી પાસે 10 વર્ષથી મારી બાજુમાં રહે છે, આ 18 વર્ષથી મારી બાજુમાં રહે છે, પણ હારું કોઈ દાડો તમે એને મહારાજને સ્વામીની વાતો કરી, એ તમને આઈને પિક્ચરની વાત કરી ગયો, શાહરૂખ ખાનની વાત કરી ગયો, સચિન તેંડુલકરની વાત કરી ગયો, પછી મુશારફની વાતો કરી ગયો, શેરબજારની વાતો કરી ગયો, બધું કરી ગયો, પણ તમે તમારા પાડોશીને શ્રીજી મહારાજની પ્રમુખ સ્વામીની વાતો કરી કોઈ દાડો? એને પોકેટ કેલેન્ડર આપ્યું, એને 10 રૂપિયાનું વોલ કેલેન્ડર ભેટમાં આપ્યો? તો આ બધું વિચારવું પડે. સત્સંગની ધગસ, પ્રચાર પ્રસારની, એ દરેક હરિભક્તના અંતરમાં એક ઝીલ હોવી જોઈએ, એક તમન્ના હોવી જોઈએ, એક ખુમારી હોવી જોઈએ, એક મિશનરી ઝીલ, જે ક્રિશ્ચનો કહે છે ને, એક મિશનરી ઝીલ હોવી જોઈએ કે મારા સગાવાલા છે કાશીદાસ મોટા શ્રીજી મહારાજને કે બેસો, તો કે ક્યાં જવું છે? કે મહારાજ આજુબાજુના 32 ગામોમાં મારા સગાવાલા રહે છે, બધે તમારી પધરામણી કરાવીને સત્સંગ કરાવો છે, એવી ધગસ. તો જો મહારાજના વખતમાં એવા ભક્તો હતા, આપણે પણ એવી ધગસ રાખવી જોઈએ. આપણે જેમ આગળ વાત કરીએ એમ, ખિસ્સામાં 10-10 પોકેટ કેલેન્ડર રાખવાના જ, ગમે ત્યારે કામમાં આવે. પૈસા કેમ રાખો છો ખિસ્સામાં? 100, 200, 500, 1000 રૂપિયા કેમ રાખો છો? શેની માટે રાખો છો? ગમે ત્યારે કામમાં આવે. તો 10 પોકેટ કેલેન્ડર એટલા માટે રાખવાના, ગમે ત્યારે કામમાં આવે. કોઈ મુમુક્ષુ મળી ગયો, ગુણભાવી મળી ગયો, કોઈ કંઈક વાત કરી, ફટ કાઢીને આપણે દર્શન કરાવી દેવાય, ભેટમાં આપી દેવાય. પણ એ જરા વિચાર આપણા અંતરમાં રહેવો જોઈએ. હવે આવો વિચાર રાખીને તમે કાલથી ફરજો, તમને કેટલાય બધા ઓફિસમાં મળશે, પાડોશમાં મળશે, સગાવાલા હશે, મિત્ર હશે. અરે તમારો જીગનજાર મિત્ર જોડે 5-10-15 વર્ષથી મિત્રતા હોય, આપણને કોઈ દિવસે એવું થયું કે એક વખત એને રવિસભામાં બેસાડવો છે? હા, પ્રમુખ સ્વામી આવે ને ત્યારે સંતોનો જીવ બધા ખાય. અહીંયા એમ કોઠારી બિચારે, એક તો પાતળા નાના છે ને, એમાં વધારે એનો જીવ ખાઈને અડધો એમને ઓછા કરી નાખે. પ્રમુખ સ્વામી આવે ત્યારે કે સ્વામી પાસ આપો ને, કે છે મુલાકાતનો નહીં, કે મારે પ્રમુખ સ્વામી દર્શન કરવા જ, કેમ? તો કે સત્સંગ થાય. એટલે પ્રમુખ સ્વામી દર્શનથી તો સત્સંગ થાય ના નથી, પણ પ્રમુખ સ્વામીના દર્શન કરીને 25 વખત ગયો હોય ને તોય સભામાં નથી આવતો, આવે છે? એની કરતાં તમારા મિત્રને તમે થોડો મહિમા કહીને સભામાં બેસાડો, અને સભામાં બેસીને કથા વાર્તા સાંભળશે ને તો સત્સંગ થશે. અને આજે તો શ્રીજી મહારાજને પ્રમુખ સ્વામીની કૃપા છે, જો થોડુંક મંડીએ ને તો જબરજસ્ત સત્સંગ થાય છે. આ મલાડમાં, મુંબઈમાં શંકરભાઈ છે, ગઢના 16 ગામોમાં એક જ વ્યક્તિના સત્સંગ, 72 સાલમાં એ પોતે વિધુર થયેલા, અને મુંબઈ કોઠારી બાપાને આવીને મળ્યા કે સ્વામી વિધુર થઈ ગયો, અને હવે ઘર તો દીકરો નાનો છે, કેમ ઘર ચાલશે? કોઠારી બાપા કહે, ચિંતા ના કરશો, મહારાજ સ્વામી ચલાવશે, આપણે બીજા લગ્ન નથી કરવા. તો કે ભલે સ્વામી, લો મોટા સંતનું વચન આટલું ઝીલી લીધું. સ્વામી કે તો બસ અડધો દિવસ તમારે નોકરી કરવી, અને એક જ દીકરો જે મોટો થઈ જાય, અડધો દિવસ સત્સંગનું કામ કરવું. તે શંકરભાઈ મંડ્યા. હમણાં અમે લગભગ ગયા મહિને ગઢના લગભગ 100 જેટલા બધા હીરાના વેપારીઓને ત્યાં પધરામણીએ 10 દિવસ સુધી ગયેલા. એક એક હીરાના વેપારી, બધા કરોડોપતિ માણસો, શંકરભાઈ ભેગા હતા ને ઊભા થઈને શંકરભાઈને પગે લાગે. શંકરભાઈ સામાન્ય માણસ હા, પણ બધા હીરાના વેપારીઓ અમને સંતોને વાત કરી કે સ્વામી આ શંકરભાઈ મહારાજને સ્વામી સ્વામિનારાયણની વાતો કરવા અમારા ઘરે આવે ને અમે ઘરમાંથી એને કાઢી મૂકતા. અન્નકૂટ પેલા જોડી વખતે આવે ને જોડી લેવા, તો અડધી વાટકી અને ચોખા આપતા, તો હસતા મોઢે અમને ચોખા લઈને પોકેટ કેલેન્ડર આપતા જાય, અને પાછા હાન પડે બેસવા આવે. સમને સત્સંગની વાતો કરું, નાના કે શંકરભાઈ તમે જાઓ અત્યારે શાંતિ ટીવી જોવા દો, તો કે સારું તાર પછી આવીશ, ઊભા થઈને જતા રહે. માન અપમાન જેવું કાંઈ નહીં, બોલો. મંડ્યાન મંડ્યા રહ્યા, ચોંટ્યાન ચોંટ્યા રહ્યા. તો આજે ગઢના મુંબઈમાં 600 કુટુંબોમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ બેઠેલી છે, અને 600 કુટુંબમાં કુલ લગભગ 1500 સભ્યો નિયમિત આપણી પૂજા કરે છે. એ 1500 સભ્યો પૂજા કરે છે, અને 600 કુટુંબોમાં સત્સંગ છે, એનું એક કારણ શંકરભાઈ પટેલ ગઢના. પણ એ ભક્તનો કેફ તમે જો, એ આનંદ જો. અમે તો સંતો વિચરણમાં 10 દિવસ સુધી સાથે ફરે, પછી મેં એમને પૂછ્યું, એવું ભગત તમને આમ અંતરમાં કેવું રહે? સાહજિક બોલ્યા કે સ્વામી 24 કલાક આનંદ રહે છે. એવું તમને આમ કોઈ દિવસ આમ નિરાશા આવે, આમ કંટાળો આવે, આમ મન મૂંઝાય ખરું, એવું કંઈક થાય? તો મારી સામે એકદમ આમ કેફમાં છાતી કાઢી કે લે સ્વામી, થતું હશે એવું? કુદાડો મન મૂંઝાય આપણું? મહારાજ સ્વામી મળ્યા પછી આપણું મન મૂંઝાય? હું તમે જોઈ રહ્યો એની સામે, મેં કહું આ ખરું, આપણે શીખવાનું આમાંથી. કીધું કોઈ દાડો નિરાશા જ નહીં કે, કંટાળો નિરાશા શું છે મને ખબર જ નથી કે, લો. અને આપણે વગર દિવેલ પીધેલે દિવસમાં 10 વખત ઉતરેલી કઢી પીધેલું મોઢું થઈ જાય છે, ઢીલા પડી જાય છે, એમ દઈને કંઈક થાય ને ઢીલા. પણ જો આવા ભક્તો, પણ શ્રીજી મહારાજના વખતમાં એમને એવી ધગસ હતી શ્રીજી મહારાજનો પરિચય કરાવવાની, એમ આજે પણ એવા ભક્તો છે કે જેને એવી ધગસ છે. અને આ ભક્તપણામાં, ભક્ત સમાજમાં એક છેલ્લો દ્રષ્ટિકોણ એ કે શ્રીજી મહારાજના વખતમાં એ ભક્તો શ્રીજી મહારાજને સર્વોપરી સમજતા, એમ આજે પણ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં એમના વચને કરીને એ શ્રીજી મહારાજને બધા સર્વોપરી સમજે છે. અને જે સર્વોપરી ઉપાસના એકાંતિક ભાવને દ્રઢ કરતા કરતા પોતે કરે છે એ આદર્શ ભક્ત સમાજ પૃથ્વી ઉપર કહેવાય. દર્શન બધા કરે, પ્રદક્ષિણા બધા ફરે, બિલીપત્ર બધા ચડાવે, લોટો પાણી પણ ગાયત્રીને ચડાવે, સૂર્ય નમસ્કાર પણ બધા કરે, પણ આ પ્રગટ ને આ પ્રત્યક્ષ એમાં પ્રતીતિ લાવી એમના વચને કરીને શ્રીજી મહારાજને સર્વોપરી માનવા અને એમના ધામનો હું અધિકારી છું એમ પોતાની જાતને માનવા, એવો જે ભક્ત સમાજ એ આખો જુદો તરી આવે. તો શ્રીજી મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા, આજે પણ આવા હરિભક્તો છે. મહારાજના વખતમાં કંજરી ગામમાં, કંજરી પ્રદેશમાં ત્યાં હાલોલ ગામમાં એક હરિભક્ત હતા, લક્ષ્મીદાસ શેઠ. બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત. એમના કુટુંબમાં કોઈને સત્સંગ નહીં થયેલો. એમની બહુ ઈચ્છા હતી કે એમના પત્નીને દીકરાઓને સત્સંગ થાય, પણ એમના પત્ની દીકરાને દીકરાની વહુઓને કોઈને સત્સંગ બહુ નહીં થયેલો. 70 વર્ષની ઉંમરે ભગતને તો અંતઅવસ્થા આવી અને ખાટલે પડેલા સૂતેલા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા અને ભગવાનનું કરું અને નરનારાયણ દેવે દર્શન આપ્યા. નિર્ગુણદાસ સ્વામી એમની વાતોમાં આખો આ પ્રસંગ લખ્યો છે. નરનારાયણ દેવે દર્શન આપ્યા અને આમ તેજ ઓરડામાં છવાઈ ગયું. ભગત તો બેઠા થઈ ગયા. લક્ષ્મીચંદ શેઠ મોટા શેઠ હતા અને મોટો વેપાર એમનો ચાલતો હતો સુરતમાં. તો આમ બેઠા થઈને કે ઓહો કોણ તમે? તો કે અમે નરનારાયણ દેવ. પધારો પધારો. બેસાડ્યા. શું પધાર્યા? કે બસ તમને ધામમાં લેવા માટે. લક્ષ્મીચંદ શેઠ કે ક્યાં? તો કે બદ્રિકાશ્રમમાં. મારે બદ્રિકાશ્રમમાં કેમ આવવાનું? હું તો સ્વામિનારાયણનો ભગત છું અને સ્વામિનારાયણનું અક્ષરધામ ત્યાં મારે જવાનું, મારે ક્યાં બદ્રિકાશ્રમમાં આવવાનું? કે તો કે ના, તમને લેવા માટે આવ્યા. મારે નથી આવું તમારી જોડે. તમે આવ્યા, પધાર્યા, દર્શન આપ્યા, બહુ સારું, પણ મારે નથી આવું બદ્રિકાશ્રમમાં. નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે વાંસળી મુગટ ને પીછું શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા લક્ષ્મીચંદ શેઠને. ભગત ચલો ધામમાં. તો કે ક્યાં? તો કે ગૌલોક ધામમાં. મારે ત્યાં આવીને શું કરવાનું? કે તો કંઈ નહીં, કે ત્યાં આવીને અમારી સેવામાં રહેવાનું. મેં સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે, હું સ્વામિનારાયણનો આશ્રિત છું અને સ્વામિનારાયણ અવતારના અવતારી છે, એમનું તો અક્ષરધામ છે, માટે મારે તો અક્ષરધામમાં બેસવાનું, એમની સેવા કરવાની. અને હું તો નિર્વાસનિક થયો છું. ભગતને કેટલી પ્રતીતિ, હું તો નિર્વાસનિક થયો છું, મારે કોઈ લોકની વાસના જ નથી, માટે મારી ગતિ તો પ્રકૃતિ પુરુષથી પર છે. શ્રી કૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ત્રીજે દિવસે રોયલ એન્ટ્રી. શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર આવ્યા અને મહારાજ આમ દર્શન આપ્યા. ભગત બેઠા થઈ ગયા. ઓહો મહારાજ પધાર્યા. મારે કે ચાલો ભગત ધામમાં. પલોઠી વાળી દીધી. મહારાજ આ બેઠા જ છીએ, તૈયાર જ છીએ, તમારી રાત જોતો હતો. કે પણ કે મારે એક પ્રશ્ન છે. મહારાજ કે લક્ષ્મીદાસ શેઠ, તમ જેવા ભક્તને અમે અંત સમય લેવા આવ્યા અને તમને શું પ્રશ્ન ઉદ્ભવે? કે મહારાજ બીજો પ્રશ્ન તો કોઈ છે નહીં, અમે તો આપની કૃપાથી નિર્વાસનિક છીએ, લૌકિક કોઈ અપેક્ષા નથી, પણ મને એમ થાય છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે કેમ? તો કે નરનારાયણ દેવ દર્શન આપ્યા, શ્રીકૃષ્ણ ભગવાન દર્શન આપ્યા. મહારાજ કે તો તમારી પરીક્ષા કરવા માટે અમે મોકલેલા. શ્રીજી મહારાજ કે. લક્ષ્મીદાસ શેઠ કે મહારાજ તમે તો અમારા અંતરને જાણો છો, અમારી એમાં શું પરીક્ષા કરવાની હોય? જો કેફ થયો ભગવાન પાસે આવું બોલવું આ વાક્ય સહેલું નથી. કે મહારાજ તમે, અમે તો નિર્વાસનિક થયા છીએ, આપ તો અમારા અંતરને જાણો છો, બીજી અમારી શું પરીક્ષા કરવાની હોય? ત્યારે શ્રીજી મહારાજ એક બહુ સરસ વાક્ય બોલ્યા. મહારાજ કે ભગત તમારી પરીક્ષા તો ના હોય, અમે જાણીએ છીએ. હવે સાંભળજો શ્રીજી મહારાજ શું બોલે છે. મહારાજ કે પણ ભગત આજથી યુગો સુધી અમારા આશ્રિત ભક્તોએ અમારો નિશ્ચય કેવો કરવો અને અમારું સ્વરૂપ કેવું સમજવું એ વાત લોકોને ખબર પડે એટલે તમારા જીવનમાં અમે આ પ્રસંગ ઊભો કર્યો. એટલે ખબર પડી કે આપણે શ્રીજી મહારાજનું સ્વરૂપ કેવું સમજવું અને શ્રીજી મહારાજનો નિશ્ચય કેવો કરવો એ આપણને યુગો સુધી ખબર પડે એની માટે શ્રીજી મહારાજ આ પ્રસંગ ઊભો કર્યો છે. એમ આજે પણ એવા હરિભક્તો છે કે ગમે તે આવો પ્રસંગ બની જાય, દેવી દેવતા દર્શન આપતા હોય અથવા તો બીજી કંઈ ઉપાધિ હોય, પણ એક શ્રીજી મહારાજ ને એક પ્રમુખ સ્વામી, જેમ ગમે તેવું કુટુંબમાં દુઃખ આવી જાય, પણ જે સ્ત્રી હોય એની માટે એક જ ધણી હોય કે આ મારો ધણી, જીવ્યા એની સાથે અને મરવાનું એની સાથે, એવી જે પતિવ્રતાની ટેક હોય એવી ટેક ભગવાનના ભક્તને પણ અંતરમાં જોઈએ. એ જીવનકાળ દરમિયાન ભક્તિ કરતા કરતા અથવા તો અંત સમયે પણ કદાચ જો આ પ્રસંગ બની જાય, પણ એ ભક્તની ટેક એ આગી પાછી થાય નહીં. અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણા હરિભક્ત છે ભાસ્કરભાઈ પટેલ, એમના જીવનની તમે ગાથા સાંભળો ને આપણે આમ અંતરથી હલી જઈએ. કદાચ કોઈ ભક્તને જીવનમાં આવું દુઃખ નહીં આવ્યું હોય. એમને સત્સંગ થયો અને નિષ્ઠા પાકી થઈ, એમને એકલાને જ સત્સંગ, જેમ લક્ષ્મીદાસ શેઠને એકલાને જ સત્સંગ હતો, કુટુંબમાં કોઈ સત્સંગ નહીં. ચલો સત્સંગ ના એનો વાંધો નહીં. એમના પત્ની પેલા મેલડી માને માને, એટલે એ પાછા મેલડીમાં એવી ભક્તિ કરતા નાનપણથી, તેને મેલડીમાં ગમે ત્યારે દર્શન આપે. એમના વૃદ્ધ પિતા હતા, એને વળી શું કંઈક હશે, તેને વળી ઘરમાં ભૂત દેખાય. આ ભાસ્કરભાઈને એટલું દુઃખ હતું, તેનો ધંધો બધો ખોટમાં જતો હતો. 15 વર્ષ સુધી ધંધો ખોટમાં ચાલ્યો અને માથે લગભગ 25-30 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. અને આટલું દેવું થઈ જાય પછી ધંધામાં બધા પાસેથી ઉછીના પૈસા લીધા હોય, હવે કોઈ બીજા પૈસા આપે? પેલા જૂના પૈસાની કંઈક વ્યવસ્થા કરે, કોઈક નવો માલ આપે, એટલે કોઈ માલે ઉછીનો ના આપે, પૈસા ના આપે. સામાન્ય નોકરી શોધે મળે કદાચ, પણ સામાન્ય નોકરી પૂરું ના થાય, ના દેવું પૂરું ના થાય, એટલે કરવો પડે કંઈક ધંધો જ તો દેવું પૂરું થાય. એટલા બધા આકુળ વ્યાકુળ ને. અને પેલા મેલડીમાં ઘરે એના પત્નીને દર્શન આપીને શું કે, અને એક તો પાછળ લગ્ન થયા લગભગ 14 વર્ષ થયા અને કોઈ સંતાન નહીં. મેલડીમાં દર્શન આપીને એના પત્નીને કે જો તારો ધણી ઘરમાંથી આ સ્વામિનારાયણના પ્રમુખ સ્વામીની મૂર્તિ કાઢી નાખ્યા ને તો આ ઢગલો ધનનો, એમ કે ધનનો ઢગલો દેખાડ્યો ઘરમાં, કે આટલા આટલું ધન તને આપું. અને પાછો દીકરો દેખાડે કે તને દીકરો આપું, આ ઘરમાંથી આ બે મૂર્તિ કઢાઈ નાખ. એટલે જ્યારે ભાસ્કરભાઈ બિચારા સાંજે કંટાળેલા થાકેલા ઘરે આવે, કારણ કે આખું ગામ એને પાસે માંગતું હતું પૈસા, રોજ લેણદારો માથું ખાય, અને પાછા ઘરે આવે તેના પત્ની માથું ખાય, તમે મૂર્તિ બે કાઢ નાખો, મને મેલડીમાં બપોરે જ કીધું તને ધન આપશું ને દીકરો આપશું ને. એટલે એના પાછા પત્નીને શાંતિથી સમજાવે કે જો આ તો નિર્વાસનિક થઈએ એવા પુરુષ મળ્યા છે, અનંત જન્મની કસર ટાળવા મળ્યા છે, આ ભવમાં ને આ દેહમાં તો ગમે તેટલે કદાચ દુઃખ આવીને ઉભર્યું, પણ આપણું તો કલ્યાણ થવાનું છે. બધી વાતો સમજાવે, પાછા થોડાક એના પત્ની ઠરે અને પાછું 2-4 દિવસ પછી પાછા મેરડી માટે દર્શન આપે, એટલે પાછા બધું ઊભું થાય તંત્ર. અને પાછું પેલું ભૂત જે એના બાપને આપે ને દર્શન, દર્શન આપે ને કે આમ દેખાણું કહેવાય નહીં, તે ભૂત દેખાય ને તો એના બાપ બિચારા સૂતા તો રાત્રે છાતી ઉપર એકદમ ભાર લાગે, છાતી ઉપર પેલું ભૂત ચડી ગયું ને આમ ગભરાઈ જાય, શ્વાસ લેવાય ને પાછા બેઠા થઈ જાય. પાછા ક્યાંક સૂતા હોય ને પેલું ભૂત છે ને હાથ ખેંચીને ખાટલા ઉપરથી એના બાપને નીચે પાડે અને લાઇટ ચાલુ કરે તો આમ કંઈ ના હોય, આવું બધું પ્રસંગો થતા હતા એને. તો ભાસ્કરભાઈને પાછા ઘરે આવે ને તો પેલું ભૂત છે ને પાછા એના બાપને શું કે, ભાસ્કરના બાપને કે તારો દીકરો આ બે મૂર્તિ સ્વામિનારાયણની પ્રમુખ સ્વામીની કાઢી નાખે ને ઘરમાંથી તો તને ધન પણ આપું અને બે દીકરા આપું. એટલે પાછા એના બાપ પ્રેશર કરે ભાસ્કરભાઈને, ભાઈ મૂકને આ પ્રમુખ સ્વામીની મૂર્તિ તારે હું પકડી રાખવી, આ ભૂત કહે છે કે બે દીકરા આપું. એ કે પપ્પા ભૂત આપે ને તો ભૂત જેવા બે દીકરા આપે, આ છીએ એની કરતાં વધારે દુઃખી થઈએ, એ કરતાં મૂકો એને, એની વાત જ ના કરશો કે. પણ આ તો આપણને એમ થાય છે કેટલું દુઃખ માણસને, અને માણસ બે ફ્રન્ટ ઉપર લડતો હોય ને, ગમે તેવો મરદ માણસ હોય ને હારી જાય, કદાચ બાર વેપાર ધંધામાં ગમે તેટલી ઉપાધિ હોય, પણ ઘરે આવે ત્યારે એના પત્ની એમના દીકરાઓ મા બાપ પ્રેમથી હૂંફથી એ માણસને સાચવી લે ને તો માણસ બીજી રીતે સવારે ગમે ત્યાંથી માણસ લડી લે એકવાર. અને કાં તો જો ઘરે તકલીફ હોય પણ બહાર જો કંઈક સાનુકૂળતા તો માણસ બહાર જઈને કંઈક રિલેક્સ થઈ જાય ધંધા પાણી ઉપર બેસીને. પણ બે જગ્યાએ લડત ચાલુ હોય ને, બહાર પણ એટલી તકલીફ અને ઘરે આવે ત્યારે એટલી કંકાસ, એટલો એટલો ઉપાધિ, ગમે તેવો મળદ માણસ હોય ને એ તૂટી જાય અંતરથી. પણ ભાસ્કરભાઈને એક જ આમ, મહારાજ સ્વામી જે કરશે સારું કરશે, ગમે તેટલું દુઃખ આપે આપણે સહન કરી લેવું છે, પણ નિષ્ઠા મૂકવી નથી, આવી સમજણ. હવે આ પ્રસંગ એમને કોઈને નહીં કહેલો. એકવાર સંપર્ક કાર્યકર્તા એમના ઘરે સંપર્ક કરવા ગયા, બારી ખુલ્લી હતી ને પતિ પત્નીનો ઝઘડો ચાલતો હતો અને એમાં બધા કાર્યકર્તા તો ઊભા રહી ગયા. અને ઝઘડો સાંભળ્યો ત્યારે ખબર પડી કે ભાસ્કરભાઈને તો આટલું બધું દુઃખ છે. પછી ભાસ્કરભાઈનો સંપર્ક કર્યો, કાર્યકર્તાએ કીધું તમારે આટલું બધું દુઃખ છે તમે કહેતા નથી. ભાસ્કરભાઈ કહેવા શું કહેવાનું, મહારાજ સ્વામીનું આપેલું છે, જેમ પ્રસાદ આપણને આથવાત આપે સ્વામીને કેવું લાગે, એમ દુઃખ મૂકે પણ પ્રસાદ પ્રમુખ સ્વામીનો. જો આ કેવી સમજણ કહેવાય, કેવી દ્રઢતા કરી કહેવાય, આ ભક્તનું લક્ષણ છે. પછી કાર્યકર્તાઓ વિવેક જીવન સ્વામીને વાત કરી, એ વિસ્તારમાં મણિનગરમાં તે વખતે વિવેક જીવન સ્વામી ફરતા હતા. વિવેક જીવન સ્વામી સાંભળી રહ્યા કે હો આટલું બધું ભાસ્કરભાઈને દુઃખ છે, આપણે કોઈ કહેતા નથી, સભામાં તો શાંતિથી આવીને માળા ફેરવતા કથા સાંભળે, લાગતું જ નથી એમના ચહેરા ઉપર કે એમને આટલું બધું દુઃખ હોય. ભાસ્કરભાઈને વાત કરી, ભાસ્કરભાઈ કે સ્વામી તમને કોને વાત કરી, કે મને કરી જેણે વાત કરી, પણ તમારે આવું છે તમે કીધું નહીં. કે ના સ્વામી, એમાં શું કહેવાનું, જેવી મહારાજ સ્વામીની ઈચ્છા. પ્રમુખ સ્વામી મહારાજ 1991 સાલમાં અમદાવાદ પધાર્યા ત્યારે એક વખત બાપા જમતા હતા બપોરે, બધા સંતો બેઠા હોય વખતે વાતચીત ચાલતી હોય, વિવેક જીવન સ્વામીએ આખો પ્રસંગ બાપાને કહ્યો અને સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા. સ્વામી કે આટલું બધું હરિભક્તને દુઃખ છે, આપણે કોઈ દિવસ વાત નથી કરતા. કે બાપા એ તો એમ જ કહે છે કે મહારાજને સ્વામી બધું જાણે છે અને એમને મોકલેલું છે એમની ઈચ્છા. સ્વામી કે બરોબર છે, પણ આપણને વાત તો કરવી જોઈએ ને, તમે એમને ફોન કરીને કોક મને મળવા આવે. બાપાએ સામેથી બોલાવ્યા, વિવેક જીવન સ્વામી એમને ફોન કર્યો, બાપા તમને બોલાવે છે. તો કે આવું ભલે સાંજે, પણ કે શું કામ સ્વામી વાત કરી. પછી સ્વામી પાસે આવ્યા ને વ્યક્તિગત મુલાકાતમાં કે બાપા હું ભાસ્કરભાઈ, વિવેક જીવન સાથે ઓળખાણ કરાવી. બાપા કે તમે ઉભા રહો હમણાં સાઈડમાં, હું તમને છેલ્લે મળું. બધાને મળી રહ્યા ને પછી ઉભા થાય ને સ્વામી કે ચલો અંદર. અંદરના રૂમમાં જઈને સોફા ઉપર બેઠા ભાસ્કરભાઈને બેસાડે, સાંકે બોલો ભાસ્કરભાઈ શું તમારો આખો પ્રસંગ છે મને કહો, મને સંતોએ થોડી વાત કરી પણ તમે મને કહો. કે બાપા કંઈ નહીં આપની દયાથી. આટલું બોલે અને સ્વામી એમનો હાથ પકડી લીધો અને ઘડિયાળ દેખાડી. સ્વામી કે જો મને બધો ટાઈમ છે, મને શાંતિથી આખા પ્રસંગની પહેલેથી વાત કરો. અને ભાસ્કરભાઈએ શાંતિથી આખો પ્રસંગ શરૂઆત કરી. જેમ જેમ પ્રસંગ કહેતા હતા એમ ભાસ્કરભાઈના ચહેરા ઉપર લાઈટ આવતું જાય અને કેફથી કે સાંઈ પછી પેલું ભૂત દેખાય, હસતા હસતા કે અને ભૂત પછી મારા બાપને આવી બધી વાતો કરે, પેલી મેલેડી માતા દેખાય તે હસતા હસતા કેફમાં વાતો કરે. અને સામે રિવર્સ રિએક્શન, પ્રમુખ સ્વામી ઇમોશનલ થતા જાય. વિવેક સાગર સાંઈ બાજુમાં બેઠા હતા, આ બાજુ ધર્મચરણ સાંઈ બેઠા, સ્વામીના આંખમાં રિસર જળજળી આવી ગયા કે આટલું બધું આ ભગતને દુઃખ છે પણ એની સમજણ તો જો. અને પછી આખો પ્રસંગ પૂરો થયો, સ્વામી લિટરલી રડી પડ્યા અને બાપાએ પોતાના ગાતરિયાથી બંને આંખો લૂછી. અને વિવેક સાગર સાંઈ કે બાપા ભાસ્કરભાઈને ખરેખર દુઃખ કહેવાય, આજે તમે કૃપા કરી દો કે દુઃખ જતું રહે. અને સ્વામી આમ ખાલી આંખ બંધ કરીને ખાલી આમ ઈશારો કર્યો અને બાજુમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી એમાંથી બે સ્વામીએ પેલા પુષ્પ મોગરાના હતા એ લીધા અને બંને પુષ્પ સ્વામીએ ભાસ્કરભાઈના હાથમાં આપ્યા. અને સ્વામી કે આ પુષ્પો તમે ઘરે જઈને છાંટજો, હરિકૃષ્ણ મહારાજની પ્રસાદી છે અને બધે પાંદરી પાંદરી મૂકજો રૂમમાં. આ મૂકશો એટલે આજથી માતાજીએ ગયા અને ભૂતે ગયું, હવે કોઈ આવશે નહીં, જાઓ. આશીર્વાદ આપ્યા. પછી સ્વામી કીધું ધંધો પણ ખૂબ સારું થઈ જશે, બધું દેવું પણ પૂરું થઈ જશે, બહુ જ આશીર્વાદ આપ્યા. પછી ભાસ્કરભાઈ આશીર્વાદ એને ઊભા થતા હતા ત્યારે વિવેક સાગર સાહેબ એકદમ યાદ આવ્યું. વિવેક સાગર સાહેબ કે ઓ ઉભર ઉભર એક મિનિટ, કે સ્વામી દીકરાનું તો કંઈ કરી આપો, આ 14 વર્ષ થઈ ગયા, હવે એકવાર પૂરું કરવા બેઠા તો બધું પૂરું જ કરી નાખો, બધું એકે વાતે બાકી ના રહે. તો સ્વામી એમ પાછું બાજુ પર જોયું, બાજુમાં બે પુષ્પ હતા એ પાછા ઉપાડ્યા સ્વામીએ. આ 1991 સાલનો પ્રસંગ છે. બે મોગરાના પુષ્પ લઈને પાછા ભાસ્કરભાઈના હાથમાં આપ્યા. સ્વામી કે જાઓ મહારાજ બે મુક્તો મોકલશે, જોડી આવશે બીજા આશીર્વાદ. સ્વામી કે હવે વિવેક સાગર સ્વામી કે આ પુષ્પ બે આપ્યા, ભૂતને માતાજી ગયા, બે પુષ્પના ભાઈ દીકરા થયા પણ માથે 25 લાખનું દેવું છે. એટલે સ્વામી હસતા હસતા પાછું એક પુષ્પ લીધું. સ્વામી કે લે આ દેવું પૂરું થઈ જશે લે. અને બે જ વર્ષમાં દેવું પૂરું થઈ ગયું. તે દિવસથી ભૂત ને માતાજી બધા નીકળી ગયા અને એક જ વર્ષમાં મહારાજની કૃપાથી પ્રમુખ સાંઈ મહારાજના આશીર્વાદથી જોડિયાનો જન્મ થયો. ઘરે બે દીકરાઓ આવ્યા, બે દીકરાઓ અત્યારે કિશોર મંડળના કાર્યકર છે 15 હોળ વર્ષના અને બે સારામાં સારી સેવા કરે છે. એના પત્ની મેલડી માટે પરમ ભક્ત હતા, એમાંથી નિર્દેશક થઈ ગયા સીધા જ, સડસડાટ કાર્યકર અને સેવા કરતા થઈ ગયા. એના ફાધર મધર ને પછી મહારાજ સ્વામીનો નિશ્ચય સારો થઈ ગયો અને ધામમાં ગયા. પછી તો 2-5-7 વર્ષમાં પણ ધામમાં ગયા પહેલા મહારાજ સ્વામીનો નિશ્ચય થઈ ગયો, કામ થઈ ગયું એમનું. નિયમિત મંદિરે રવિશ્રામ બધા આવતા, ભાસ્કરભાઈ પણ કાર્યકર થઈ ગયા, દેવું બધું પૂરું થઈ ગયું. પણ અગત્યની વાત, બાપા પાસેથી આશીર્વાદ લઈને ભાસ્કરભાઈ ઊભા થતા હતા ત્યારે સ્વામી બાપાએ વિવેક સાગર સાહેબનો હાથ પકડ્યો. સાંઈ કે વિવેક સાગર આપણે સભામાં નિષ્ઠાની વાતો કરીએ છીએ પણ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. આ પ્રમુખ સાંઈના શબ્દો કે આપણે સભામાં નિષ્ઠાની વાતો તો બધી ઘણી કરીએ છીએ પણ મૂર્તિમાન નિષ્ઠા કોને કહેવાય આજે જોઈ. કે આટલી આવી પરિસ્થિતિમાં મહારાજ સ્વામીની નિષ્ઠા અળગ રહે કે મારી પરીક્ષા જ કરે છે અને અંતર્યામીપણે બધું જ જાણે છે, મારે કંઈ કહેવાની જરૂર નથી, જબરદસ્ત નિષ્ઠા કહેવાય ને. સાંઈ કે મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. આ ભાસ્કરભાઈનો સંવાદ 99 સાલમાં ત્યાં રાજકોટમાં બાપાની હાજરીમાં 10,000 હરિભક્તોની હાજરીમાં સ્ટેજ ઉપર ભજવાયો. આ મેં કીધો એ પ્રસંગ આખો નાટક રૂપે. કાર્યકર્તાઓએ ભાસ્કરભાઈ એમના પત્નીને સ્પેશિયલ અમદાવાદથી બોલાવેલા, સભામાં એ હાજર હતા, સંવાદ પૂરો થયો અને બાપા સ્ટેજ ઉપર બેઠા હતા. બાપાની હાજરીમાં ભાસ્કરભાઈ સ્ટેજ ઉપર આવ્યા અને ભાસ્કરભાઈએ 10,000 હરિભક્તોને કહ્યું કે આજે પ્રસંગ ભજવાનો એ મારા જીવનનો પ્રસંગ છે. અને તે વખતે સ્વામી બાપા હાથમાં માળાથી ઊંચો કર્યો. સ્વામી કે હા આ ભાસ્કરનો પ્રસંગ છે, સ્વામી તે વખતે બોલેલા. પણ જો આવા નિષ્ઠાવાન હરિભક્તો જે શ્રીજી મહારાજના વખતમાં હતા, જે આપણે કંજરીના નગર શેઠની લક્ષ્મીચંદની વાતો કરી કે એવી સર્વોપરી નિષ્ઠા, એમ આજે એવા ભક્તો છે એ ભાસ્કરભાઈ આજે પણ મણિનગરમાં અમદાવાદમાં છે આપણા કાર્યકર, તો આવા હરિભક્તો છે કે એને આવી અળગ નિષ્ઠા આવા પ્રસંગોમાં રહે છે. ત્યારે આજે આપણે જે વાતો સમજ્યા કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સાંઈ મહારાજના સાનિધ્યમાં છે, ત્યારે આપણે એમ જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વ
1: સ્વામી નારાયણ નારાયણ નારાયણ.

0: સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: ભગવાન સ્વામિનારાયણ
2: પ્રશ્ન, આમ નાનો પ્રશ્ન લાગે છે, પણ બાળકો દેખાય છે, બાળકો પણ કેટલા જન્મની સાધના કરી છે, આનંદ સાધન કર્યા છે, પાણી ઉપર ચાલ્યા, ઊંધે માથે લટક્યા, અને કેટલા કેટલા સાધન કર્યા છે, અને એના ફળરૂપે આ સત્સંગ મળ્યો છે. દેખાય છે નાના, તોફાન મસ્તી કરે એવો દેખાય, પણ મહાઋષિઓ છે, પૂર્વે એમાંથી આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે આ કોઈ મનુષ્ય નથી, કોઈ મનુષ્ય નથી, ભગવાનને સંતો કોઈ મનુષ્ય નથી. અમે આજે વાત કરીએ છીએ, જીભ ઝાલીને વાત કરીએ છીએ, જોઈએ એવું તો કહેતા નથી, દેખીએ છીએ એવું તો કહેતા નથી, કહી શકતા નથી, કેમ કે વિમુખને તો તલ માત્ર મેરું જેવું લાગે. હવે આને કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, તો ઢોર છે એવી વાત કરે, મનુષ્ય નથી એટલે દેવાદી દેવ એના કરતાં મોટા બધા છે. ભગવાને મોટું પ્લાન કર્યું છે, એ પોતે સામાન્ય થઈને આવ્યા છે, એકદમ ઓર્ડનરી થઈને આવ્યા છે, અને આપણને ઓર્ડનરી બનાવ્યા છે. આપણને ઓર્ડનરી ના બનાવે તો ધમાધમ થાય, અને ભગવાન ઓર્ડનરી ના થાય, એક સૂર્ય સામુ, એક સૂર્યના તેજ સામુ દેખાય નહીં, તો અનંત સૂર્યનું તેજ એને સામે ક્યાં જોઈ શકે. એટલે બંનેને ઓર્ડનરી બનાવ્યા છે, અને આ બધી ખેલ ખેલી ગયા. વૈરાટ બ્રહ્મા તો હજુ તપ કરે છે, એને ખબર જ નથી, આવી ગયા ભગવાન જતા રહ્યા, અને એવું થયું. કાલે નારદ શંકરજી ગયા હતા, ભવ બ્રહ્મા શંકર, હવે તો સારું છે બધા આવ્યા, પણ એક એક હરિભક્તો બાળકો એના કરતાં મોટા છે. એટલે મહારાજે આ છે ને ભગવાન એવી કળા કરી છે કે કોઈને દેખાય નહીં, સમજાય નહીં. બધા બાળકો લાગે તમે માતા પિતા લાગો, આ કરો, વ્યવહારની ટકરામણ હોય, ઘર્ષણ હોય, એ બધું, પણ બધાને અંતે મહારાજ સ્વામીને એકાંતિક બનાવવા છે એ પ્રશ્ન, એમને બીજો કોઈ પ્રશ્ન નથી. આ બધા દેખાય બાળકો તો કેટલા વર્ષ થયા, આવું ઓલ્ડ આવ્યું 7, તો 90 યર્સ પૂર્વે જન્મના, અથવા 80 વર્ષ પૂરે જન્મના. એડ 7, યુ આર 97 યર્સ ઓલ્ડ. તો 130. એટલે આ બધું જાદુ છે, બધું મેજિક બાર કહે, ખરું મેજિક તો આ જ છે કે કોઈને સમજાય નહીં આ ભગવાનની રીત અને બધું કામ થઈ જાય. પણ ભગવાનને બધું ગમે એમ કરીને, તમે નાના છો મોટા છો, બધાને મોક્ષ આપીશ. મોક્ષ એ ભગવાન સ્વામી પાસે બીજું કંઈ નથી, એટલે એના ઉપર જઈએ છીએ. અને બીજું બધો તો કચરો કહેવાય. ભગવાન મોક્ષ પદ એવું સુંદર પદ છે, એવું મહાન પદ છે. ભગવાનને ગમે, ભગવાન એના માટે જ આવ્યા છે, એ આપણે બધાને આપવાના છે. આપણે તમે નહીં હા ના પાડો ને તો પરાણે લઈ જશે અને મોક્ષ કરવાની વાત છે. તો અને બીજું બધું તો અનંતકોટી બ્રહ્માંડની વાત છે બધું. એ તો મોક્ષ પદ આગળ કાંઈ કાંઈ કચરો કહેવાય. એટલે એવી મોટી વાત મળી છે, જબરજસ્ત વાત મળી છે. એટલે આપણે બળમાં રહેવું અને તમારે નિયમ પાડવા. આપણે નિયમ ધર્મ પાડીએ તો પાસે જ છીએ. ફોરએવર એનીવેર એવરીવેર પાસે છીએ, સાથે છીએ. અમે ઇન્ડિયા હોઈએ, તમે અમેરિકા હો, તમે પાસે છે. નિયમ પાડીએ એટલે પતંગ ચડાવે ને, પતંગ એનો પતંગ કાઈટ કાઈટ એક માઇલ દૂર જાય અને તમારા હાથમાં દોરી છે, કનેક્ટેડ વિથ કાઈટ ઇઝ કનેક્ટેડ વિથ યોર થ્રેડ. તો જેમ એમ કરે પતંગ ડોલે કે આમ કરતો આમ જાય, આમ કરતો એક માઇલ દૂર છે, પણ ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ. અને જો કટ થઈ જાય દોરી, મોટો પતંગડો હોય, મોટો હ્યુજ પતંગ, તો એક દોરો ખસે. અન્ડરસ્ટેન્ડ? હા, અન્ડરસ્ટેન્ડ. ભલે હા ના, યસ યસ કેવું. એટલે પતંગ, મોટું પતંગ હોય ને, દોરી કટ, એક દોરો ખસે એની, વિલ નોટ બી એબલ ટુ મૂવ એન ઇંચ ઓર વન સેન્ટીમીટર મિલીમીટર ખસે નહીં. અને એક માઇલ દૂર પતંગ હોય આમ કરે. એટલે નિયમ પાડીએ, નિયમ રૂપી દોરી અને પતંગ રૂપી ભગવાન, આપણને કનેક્શન થઈ જાય. એટલે બધાએ સ્વામીની પાસે રહેવું હોય, સ્વામીને ગમવું હોય, સ્વામીને જે હોય, બધા આપણા નિયમ, જે નિયમ તમને રાખ્યા છે, બધા ઘણા નિયમ લે છે. ઇટ ઇઝ ઇનફ, ઇટ ઇઝ ઇનફ ફોર યુ. આવા નિયમ, ચોકલેટના પૈસા બહારનું ના ખાવું, આ બધું જે બધા નિયમ હોય એમાં દ્રઢ રહીએ તો યુ આર એવર કનેક્ટેડ વિથ સ્વામી સદાનંદ.

પ્રવચનનો વિષય શાંતિ મંધાર્યું કરવામાં નહીં પરંતુ મૂકવામાં છે. એક તો વિષય પણ અઘરો છે અને જ્યારે કરવાનું છે સમય અઘરો છે, કારણ કે આવી ગરમીની અંદર આવા અઘરા વિષયનું નિરૂપણ કરવું એ અઘરું છે. પણ છતાં આપણે જ્યારે ભગવાન અને સંતની સામે દ્રષ્ટિ કરીએ છીએ અને એ જોઈને આપણા દરેકના મનની અંદર, સત્સંગની અંદર આપણે આવ્યા છીએ એના મૂળમાં છે કે આપણને શાંતિ જોઈએ છે. જે સત્સંગની અંદર નથી એના માટે તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. દુનિયાની અંદર, જગતની અંદર તો દરેક વ્યક્તિ દુઃખી છે. સુખ માત્ર ક્યાંય રહ્યું હોય તો એ સત્સંગમાં છે. એટલે કીર્તનમાં પણ આપણે સાંભળીએ છીએ કે સદગુરુએ સાનમાં સમજાવ્યું રહેલો, સત્સંગ વિનારે સુખ ક્યાંય નથી રહેલો. સત્સંગ વગર કોઈ જગ્યાએ સુખ છે જ નહીં. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ હંમેશા કહેતા કે 40 વર્ષથી સત્સંગની અંદર અમને એક ધારું સુખ આવે છે. હવે 40 વર્ષથી સત્સંગની અંદર એક ધારું સુખ આવવું એટલે કેવી ઊંચી સ્થિતિ હશે. ઘણીવાર આપણને સુખ આવે ક્યારે, જો આર્થિક સ્થિતિ આપણી બહુ જ સારી હોય ને તો સુખ આવે. આપણે અત્યારે સત્સંગમાં છીએ પરંતુ મંદીનું વાતાવરણ અથવા તો ખેતી કે નોકરી ધંધામાં જો મંદી નડતી હોય તો આપણને સુખ આવતું નથી. પણ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જીવન સામે આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એમના જેવી આર્થિક સ્થિતિ કોઈની હોય તો આંગળી ઊંચી કરજો. યોગી બાપા શાસ્ત્રીજી મહારાજને એક પત્રની અંદર જણાવે છે કે સ્વામી સિલકમાં તો 3 આના છે અને સ્વામી પોતે છે. જે વ્યક્તિના જીવનની અંદર બેંક બેલેન્સ સિલકની અંદર ત્રણ આના હોય, છાસ જેવી એક નજીવી વસ્તુ માગવા માટે પણ સારંગપુરથી 11-11 કિલોમીટર દૂર જવું પડતું હોય, એક રોટલો બનાવવા માટેનો લોટ માગવા માટે ચાલતા ચાલતા આ બાજુ લાઠીદળ અથવા તો ખાંભડા જેવા ગામોની અંદર રખડવું પડતું હોય, એવા સમયની અંદર શાસ્ત્રીમાં યોગી બાપા કહે છે કે અમને એક ધાર્યું સુખ આવ્યું. આપણે અહીંયા બેઠેલામાંથી કોઈને સિલકમાં 3 આના છે, કોઈને લોટ માગવા માટે જવું પડે છે, કોઈને છાસ માગવા માટે જવું પડે છે. શાસ્ત્રી યોગી બાપાની આર્થિક સ્થિતિની સાથે એમની શારીરિક સ્થિતિ પણ એવી હતી. યોગી બાપા કહેતા કે અમે 17-17 રોગ લઈને ફરીએ છીએ. યોગી બાપા બેસી પણ શકતા નહીં, એમને પેશાબની તકલીફ હતી તો એ પણ થતું નહીં. આવી શારીરિક બીમારીની અંદર યોગી બાપા કહે છે કે અમને 40 વર્ષથી સત્સંગમાં એક ધારું સુખ આવે છે. યોગી બાપા જે વ્યક્તિ સાથે રહેતા હતા એ વ્યક્તિનો પણ એમને કેટલો બધો ત્રાસ હતો. સવારે જ પૂજ્ય ઘનશ્યામ બાપાએ આપણને સમજાવ્યું કે વિજ્ઞાનદાસ સ્વામી સાથે યોગી બાપા રહેતા તો 17 વર્ષ સુધી યોગી બાપાએ જે સહન કર્યું છે, એમના જીવન ચરિત્રના પ્રસંગો સાંભળીએ ને, એમાંનો એકાદો પ્રસંગ જો આપણા જીવનની અંદર એકાદો દિવસ પણ બનવાનો હોય ને તો તરત આપણે વ્યક્તિને છોડી દઈએ. પણ આવા વ્યક્તિ સાથે 17-17 વર્ષ સુધી રહેવાનું, એવા સમયમાં યોગી બાપા એવું બોલ્યા કે અમને સત્સંગમાં 40-40 વર્ષથી એક ધારું નોનસ્ટોપ સુખ આવે છે. આપણે કોક 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષથી સત્સંગની અંદર હશું, આટલા બધા બેઠા છે, આમાંથી એવી કોણ વ્યક્તિ છે કે જે હિંમત કરીને કે જ્યારથી હું સત્સંગમાં આવ્યો છેલ્લા 4-5-7 કે 10 વર્ષથી એક ધાર્યું સુખ આવે છે એવું કેટલા માને છે. આટલા બધામાંથી આપણે 2 કે 3 જણ એવા છે કે જેને એક ધાર્યું સુખ કે ભગવાનને સંત મળ્યા પછી દુઃખની અનુભૂતિ નથી થતી. જ્યારે આપણને થાય છે, યોગી બાપાને નહોતી થતી, શાસ્ત્રીજી મહારાજને નહીં, સ્વામીને નહીં, કેમ? તો યોગી બાપા એનું રહસ્ય ઉદ્ઘાટિત કરતા કહેતા યોગી બાપા કે અમે શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે, અમારા મનનું ધાર્યું કર્યું નથી એટલે સત્સંગમાં સુખ આવે છે. આપણને નથી આવતું એનો અર્થ એ થયો કે આપણે જે મહારાજે વચનામૃતમાં કહ્યું કે મધ્યા ગોપીની વાત કરી છે,
આ મધ્યા ગોપી એટલે શું, તો પોતાનું ધાર્યું તો કરે જ, ભગવાનનું ધાર્યું કરે, એની જોડે જોડે પોતાનું ધાર્યું પણ મન ધાર્યું કર્યા કરે. જેમ 32 જાતનું ભોજન હોય, સારા પકવાન, મિષ્ટાન, ફરસાણ બધું હોય, અને એની અંદર એક સામાન્ય ચપટી ભરીને આમ રેતમ ભભરાઈ દીધી હોય તો સુખ આવે? તો આપણે સત્સંગ કરીએ, પૂજાપાઠ કરીએ, ધર્માદો આપીએ, બધું જ કરીએ છીએ, પણ વચ્ચે વચ્ચે આપણી ઈચ્છા પ્રમાણે કોઈક કોઈક જગ્યાએ સત્સંગની અંદર અને ઘરની અંદર મંધાર્યું કરીએ છીએ. એટલે આવો સત્સંગ છે, આવા સંતો છે, આવા સત્પુરુષ છે, છતાં પણ આપણને કાયમ માટે 24 કલાક સત્સંગનું સુખ છે આવતું નથી. આપણા મનની અંદર એવું છે કે સુખ છે ને એ આપણું ધાર્યું કરાવવાની અંદર છે, અને હકીકતની અંદર એવું જ છે કે જે દિવસે આપણે આપણા મનનું ધાર્યું ઘરની અંદર કરાવી લીધું, અથવા મંડળની અંદર કરાવી લીધું, અથવા તો સત્સંગની અંદર કરાવી લીધું, એ વખતે આપણને બહુ આનંદ આવતો હોય છે કે આજે તો બહુ મજા આવી. પણ મન ધાર્યું મૂકવાનું આવે ત્યારે આપણી બધાની સ્થિતિ કેવી છે કે ભારતની જ્યારે આઝાદી મળી એ વખતે ગાંધીજીની સાથે સાથે મોહમ્મદ અલી જિન્ના કરીને એક વ્યક્તિ છે જોડાયેલી હતી. આ મૂળ પોતે મુસલમાન હતા, પણ એટલી બધી અહંકારી વ્યક્તિ હતી કે એક દિવસે મોહમ્મદ અલી જિના એ પોતે ઊભા હશે અને એના હાથની અંદરથી એક વસ્તુ નીચે પડી ગઈ. હવે વસ્તુ નીચે પડી તો નીચે નમી અને લઈ શકાય એવું હતું, અને ફરીથી એને વાપરી શકાય એવું પણ હતું, પણ બધાની વચ્ચે મોહમ્મદ અલી જિન્નાના હાથમાંથી એ વસ્તુ નીચે પડી. એને વસ્તુ લેવાના બદલે પોતાના જમણો પગ છે એની ઉપર મૂક્યો અને એડીએ કરીને વસ્તુને કચડી અને ભૂક્કો બોલાવી દીધો. અને પછી મોહમ્મદ અલીજીના એક વાક્ય બોલ્યા. આ વાક્ય એનું નહોતું પણ લગભગ આપણા દરેકનું આ વાક્ય છે. આ વસ્તુ એને લીધીને એનો ભૂક્કો બોલાયો, નીચા નમ્યા નહીં, વળ્યા નહીં. એનું કારણ કહેતા મોહમ્મદ અલીજીના કહેતા કે જીના કેન બ્રેક બટ કાન્ટ બેન. મોહમ્મદ અલી ઝીણો છે ને કોઈ પણ વસ્તુને બ્રેક એટલે કે એનો ભૂક્કો બોલી નાખશે પણ કોઈ દિવસે નમશે નહીં. આપણે બધા જ મોહમ્મદ અલી ઝીણા છીએ. આપણું ધાર્યું કરાવવા માટે આપણે ભૂક્કો બોલાવી દેશું પણ નીચા નહીં નમીએ, આપણી નમતું નહીં જોખીએ. મેં કર્યું છે એટલે બસ ગમે તે થાય આ કરવું જ. તો મન ધાર્યું કરવું એટલે શું કે આપણને જે ગમતું હોય, આપણે આપણા મનની અંદર જે નક્કી કર્યું હોય, આપણા મનની અંદર આપણે જે સેટ કર્યું હોય કે આવી રીતના સેવા કરવી છે, આવી રીતના ભક્તિ કરવી છે, આવી રીતના સત્સંગ કરવો છે, બસ એ જ પ્રમાણે આપણે કરવું, એમાં કોઈ રીતે નમતું જોખવું નહીં ને. અને પછી આપણે ક્રિયા કરતા હોય તો આપણને આનંદ પણ આવે છે, પણ મંધાર્યું કરવાનો જે આનંદ છે એ બહુ લાંબો સમય ટકતો નથી. એટલે કે છે કે મંધાર્યું કરવું નહીં. ભગવાન અને સંતને તો આ ગમતું જ નથી, પણ આપણા વર્ષોથી આ મોહમ્મદ અલીજીના જેવો સ્વભાવ છે કે આપણે છોડી શકતા નથી. ગમે ત્યાંથી આપણે જો અંતરદ્રષ્ટિ કરશું તો મોટાભાગની દરેક ક્રિયા છે એ આપણે આ જ રીતે કરતા હોઈએ છીએ. કારણ કે આપણે એવું માન્યું છે કે મંધાર્યું કરવામાં સુખ છે, મૂકવામાં તો દુઃખ છે. અને હકીકતમાં તમે જોજો, જે દિવસે આપણું ધાર્યું મૂકવું પડ્યું હશે ને એ દિવસે આપણને આમ સૌથી વધારે દુઃખની અનુભૂતિ થઈ હશે. આપણે કંઈક નક્કી કરીને ગયા હોઈએ સંતો પાસે, અથવા કોઈ કાર્યકરો પાસે, અથવા ગામમાં કોઈ વ્યક્તિ પાસે, અથવા તો ઘરની અંદર પણ. ને એ વખતે તમારા ઘરમાં અનુભવ કરજો કે છોકરાએ કંઈક નક્કી કર્યું અને તમને કહ્યું હોય કે પપ્પા લાવવાનું છે, તમે ના પાડો પછી કેવો છંછેડાય, જેમ સાપને પૂંછડી ઉપર પગ માંગ્યા પછી કેવી ફેણ મારે. એવું જ્યારે આપણું મૂકવાનું થાય ને ત્યારે આપણે એકદમ ગુસ્સે થઈ જઈએ છીએ, અને આપણને એમ લાગે કે મંધાર્યું મૂકવું તો સહેલું છે, મૂકી દેવું, એમાં શું કઠણ વસ્તુ કઈ છે ને નક્કી થતી નથી. કઈ વસ્તુ કઠણ છે નક્કી થાય નહીં. મનમાં નક્કી હોય તો કઠણ પણ સહેલું બને, મનમાં નક્કી ન કર્યું હોય તો સહેલું પણ કઠણ બને. ધારો કે તમારે ત્યાં સ્વામી બાપા તમારા ગામની અંદર પધારવાના હોય અને ગામની અંદર લગભગ 100-150 જેટલા સંતો હોય, 500-700 જેટલા હરિભક્તો હોય, આ બધા સંતો અને હરિભક્તોને તમામ પ્રકારનું પાકા ભોજનની તમે વ્યવસ્થા તમારા પોતાના તરફથી ભક્તિભાવથી કરી હોય કે આપણે આજે બસ આવો લાભ મળ્યો છે તો આપણે ભક્તિભાવથી બધાને જમાડવા છે. કેરીના રસ જેવો સારો ઉનાળાની અંદર તમે કેરીનો રસ જમાડવાનું નક્કી કરી અને એકદમ કેરીનો રસ સારો ઠંડો છે તમે આપ્યો અને હરિભક્તો બધા જમવા માટે બેસે છે, તો તમે આર્થિક રીતે અનુમાન કરી શકશો કે 700 માણસને કેરીના રસ સાથેની રસોઈ આપવી એ અઘરી છે કે ફક્ત
થોડી ઘણી એક એક વ્યક્તિને ખાંડની પ્રસાદી આપવી અઘરી છે? કઈ વસ્તુ અઘરી પડશે, મોંઘી કઈ પડે? રસોઈ આપવી અઘરી છે કે પ્રસાદ ખાંડ આપવી અઘરી છે? રસોઈ આપવી અઘરી છે, પરંતુ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે રસોઈ આપવી સહેલી છે પણ ખાંડ આપવી અઘરી છે. શ્રીજી મહારાજ જ્યારે વિચરણ કરતા કરતા ચરોતરની અંદર હતા અને એ વખતે રૂપરામ ઠાકરના ઘેર ગયા. એને પરમહંસો અને હરિભક્તોને રસોઈ આપી, કેરીના રસની રસોઈ હતી પણ કેરીનો રસ થોડો ખાટો હતો. એના મનમાં ભાવ હતો કે મારે સંતો હરિભક્તોને જમાડવા છે, મહારાજને જમાડવા છે, પણ રસ થોડો ખાટો હતો એટલે પછી સંતોએ અને મહારાજે કહ્યું કે રસ ખાટો છે તો અંદર થોડી ખાંડ નાખવા માટે ઉપરથી થોડી ખાંડ આપો. તો રસની રસોઈ જે આપી શકતા એના માટે ખાંડ આપવી અઘરી નથી, પરંતુ મનમાં નક્કી નહોતું કર્યું કે મારે ખાંડ આપવી પડશે એટલે એને તરત કહ્યું કે અમારી નાતમાં એવો રિવાજ નથી કે ઉપરથી ખાંડ આપવાની, એટલે જે છે આ છે આ તમે ખાઈ લો. અને પરમહંસો હરિભક્તો હતા કે આ તો ચોટલી ઉભી થઈ જાય એવો ખાટો રસ છે, ખવાય એવો નથી, કે તો પછી તમારી ઈચ્છા, બાકી ઉપરથી ખાંડ તમને મળશે નહીં અને ખાંડ ન આપી જીદ કરી નહીં આપું. જો આપણા મનની અંદર નક્કી હોય તો તમે આખી રસોઈ આપી શકશો, અને મનમાં નક્કી નહીં હોય ને તો ખાલી પરાસભાની અંદર અથવા ગામની સભાની અંદર પ્રસાદ આપવો હશે ને તોય નહીં આપી શકો. 200 કે 100 કે ગામના હરિભક્તોને જમાડવા સેલા છે, પરંતુ મનગમતું મૂકી અને ખાલી સામાન્ય ખારી સિંગનો પ્રસાદ આપવો ને એ અઘરો છે. તમે કોકને કહી જોજો, એને નક્કી હશે તો કે મારા તરફથી પ્રસાદની સેવા, અને નહીં નક્કી હોય તો તલય નહીં આપે. મુખવાસમાં છેલ્લે સંતો ગયા તો કે ભાઈ તલ નહીં, કારણ કે પૂરું થઈ ગયું હવે. તો આપણે જે કરીએ છીએ ને આપણા મનની અંદર નક્કી હોય એટલે કરીએ, બાકી આપણે નક્કી કરેલું આપણે છોડી શકતા નથી હોતા. પરંતુ આ સત્સંગની અંદર તો એવું છે કે જો મનગમતું કરવા માટે ગયા તો થોડી વાર આપણને લાગે કે ફાવી ગયા. આપણું ધાર્યું જો આપણે સત્સંગમાં કરાવી લીધું અથવા તો ઘરની અંદર પણ કરાવી લીધું તો તે સમય પૂરતું આપણને એવું લાગશે કે ફાવી ગયા, જીતી ગયા. કારણ કે અત્યારે ટીવીની અંદર અથવા તો દિવ્ય ભાસ્કરની અંદર કિશોરો આવીને કહેતા એક પ્રકારની કંઈક એડ આવે છે. એડ છે દિવ્ય ભાસ્કર એવા પ્રકારની હોય છે, એમ મારા ખ્યાલ ટીવીમાં પણ કંઈક આવે છે, જીત કરો દુનિયા બદલો એવા પ્રકારની એક એડ છે છાપામાં અને ટીવીમાં આવતી હોય છે કે તમે જીદ કરો ઓર દુનિયા બદલો. જીદ કરો એટલે શું? તમારું મનધાર્યું કરાવો ને દુનિયા બદલી નાખો. અને છોકરાઓ નાના નાના શીખે ને અને ઘરની અંદર જીદ ચાલુ કરે કે આ જોઈએ એટલે જોઈએ અને બધું જ દુનિયા બદલી નાખે, એમ એ ટેવ પછી આપણને સત્સંગમાં પડી જાય કે જીદ કરો બસ. સત્સંગની અંદર આપણે જીદ કરીને આપણું ધાર્યું કરાવો, દુનિયાની અંદર જીત કરો, દુનિયા બદલો, લોકો એની વાહ વાહ કરે કે જો આ મનધાર્યું કરાવી શકે છે, એના મનમાં નક્કી કરેલું એની કંપનીમાં એના ગામમાં એના ધંધામાં કરાવી શકે છે. પણ સત્સંગની અંદર એવું નથી, જો જીત કરવા ગયા તો જીત કરો ઓર સત્સંગ બદલો, જીત કરો ઓર મંડળ બદલો. જો મંડળની અંદર કે સત્સંગમાં આપણે જીત કરવા ગયા અને મનધાર્યું કરવા માટે ગયા તો સત્પુરુષને છોડવા પડે છે, સત્સંગને છોડવો પડે છે, મંડળને છોડવો પડે છે, સેવા કરતા હોય તો સેવાને પણ મૂકવી પડે છે. તો સત્સંગની અંદર આ વાક્ય નથી, બહાર આ સારું છે કે જીત કરો દુનિયા બદલો, એની વાહવા થાય, એને બુદ્ધિશાળી ગણવામાં આવે, એને હોશિયાર ગણવામાં આવે. પણ સત્સંગની અંદર જે મંધાર્યું કરાવતો હોય એને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મંધાર્યું કરવું એ કનિષ્ઠ છે અને સંત કહે કરવું એ શ્રેષ્ઠ છે. જો સત્સંગના ગણિત છે ને જુદા છે અને દુનિયાના ગણિત જુદા છે. આપણે દુનિયાના ગણિત સત્સંગમાં વાપરવાનો પ્રયત્ન કરશું તો મેળ નહીં પડે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મંધાર્યું કરવું કેવું છે? કનિષ્ઠ છે. કનિષ્ઠ એટલે ખરાબમાં ખરાબ. આપણે આપણું ધાર્યું કરતા ઘણીવાર ખબર નથી પડતી, પણ વિચાર કરીએ ત્યારે થોડું ખબર પડે કે કઈ કઈ જગ્યાએ થાય. આપણને મનમાં આનંદ થતો હોય કે જો આપણે ધાર્યું કરાવી નાખ્યું, પણ સ્વામી કહે છે કે કનિષ્ઠ એટલે સૌથી ખરાબમાં ખરાબ હોય ને એને કનિષ્ઠ કહેવાય, અને સંત કહે એમ કરવું શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલે સૌથી સારામાં સારું કોઈ હોય ને તો એને શ્રેષ્ઠ ગુજરાતીમાં કહેવામાં આવે. તો સ્વામીએ તો ત્યાં સીધું કહ્યું છે કે મનગમતું કરતો એટલે આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને આખા હજારોને સત્સંગ કરાવતો હોય આવો હોય તો પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કેવો છે? કનિષ્ઠ છે. હવે તમે ખાલી વિચાર કરો કે આખા મંદિરનું કામ એકલો કરતો, આપણા ગામની અંદર હરિમંદિર છે, હવે આ હરિમંદિરની અંદર આખા હરિમંદિરનું કામ કોઈ એકલી વ્યક્તિ કરતો હોય એવા કેટલા, બધું જ એનું ટોટલી બધું થાળથી લઈ આરતી કરવાની, સાફસૂફી કરવાની, કચરા પોતા કરવાના, મેન્ટેનન્સ કરવાનું, આખું એક હરિમંદિરનું કામ કોઈ એક જ વ્યક્તિ કરી શકતી હોય એવા કોઈ છે?
માં કેટલા બધાનો સહકાર જરૂર પડે. સંતો મંડળમાં જાય એટલે એકાદો દિવસ તો ફરિયાદો સાંભળવામાં જ પૂરો થઈ જાય કે પેલો નથી આવતો, ના નથી આવતો, થાળ નથી આવતો, મોડો આવે છે, જેવો તેવો આવે છે, કોઈ સાફસૂફી કરતા નથી, આરતીમાં નથી આવતા. પણ આખા મંદિરનું કામ એકલો કરતો હોય પણ પોતાનું મન ધાર્યું કરતો હોય તો ગુણાતીતાનંદ સ્વામી કે કનિષ્ઠ છે. અને બીજું સ્વામી કે છે કે ગમે તેટલા માણસને સત્સંગ કરાવતો હોય, હવે આ તો કેટલું અઘરું છે, ગમે તેટલા માણસને સત્સંગ કરાવો એટલે આપણને દર વર્ષે ચાતુર્માસની અંદર બાપા આજ્ઞા કરે છે કે એક વર્ષની અંદર 5 વ્યક્તિને સત્સંગી કરવા. ચાલો ગયું વર્ષ આખું ગયું 2008ની સાલ, તે 2008ની સાલમાં 5 વ્યક્તિને તમારી જેવા નિષ્ઠાવાન, નિયમિત પૂજાપાઠ કરનાર, ધર્માદો આપનાર અને સત્સંગી, સત્પુરુષનો મહિમા સમજેવા 5 વ્યક્તિને સત્સંગ જેણે કરાયો હોવા કેટલા છે? આટલા આપણે બેઠા છીએ. બોલો, ગમે તેટલાને સત્સંગ કરાવો તો આમાં 5ને નથી કરાવી શકતા, તો ગમે તેટલાની તો ક્યાં વાત છે. પણ સ્વામી કે છે કે ગમે તેટલાને મંધાર્યો સત્સંગ કરાવતો હોય, ભગવાન અને સંતની આજ્ઞા વિરુદ્ધ પોતાની હોશિયારી વાપરવા કરાવતા હોય તો સ્વામી કે છે કે કનિષ્ઠ છે. અને એની સામે બીજી તમે સ્વામી શું કે છે, અને જે 3 ટાણા ખાતો હોય, આળસુ હોય, ઊંઘતો હોય, એવી રીતના દોષે યુક્ત હોય પણ છતાં એ શ્રેષ્ઠ છે. લો હવે આ ગણિત ખબર પડે. સ્વામી આપણને કહ્યું બસ તમે આ કરો, ભલે નાની વસ્તુ છે, તપ કરવાનું નથી, પણ છતાં આ વસ્તુ છે, યોગ્ય છે. ઘણીવાર આપણને ખબર નથી પડતી, આપણા મનમાં એમ કે બસ દુનિયાની અંદર લોકો તપ કરે, વ્રત કરે, દાન કરે, એ બધું મંધાર્યું કરે છે, પણ સત્સંગની અંદર સંત કેમ કરવું તો કેવું છે. યોગી બાપા મુંબઈની અંદર હતા, દાદરમાં હતા અને હરિભક્ત છે, એમના મિત્રને લઈને આવ્યા, જૈન હતા. એટલે જૈન ધર્મની અંદર પેલું વર્ષી તપ હોય એટલે વર્ષી તપ 12 મહિનાના ધારણા પરણા કરેલા, અને કંઈક નાની મોટી ભૂલ થયું તો 1 મહિનો બીજો એટલે 13 મહિનાના ધારણા પરણા કરેલા. યોગી બાપા પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી અને 13 મહિનાના ધારણા પરણા કર્યા છે. હવે ધારણા પરણા એટલે શું આપણને ખબર હશે, હમણાં ચૈત્ર સુદ નોમનો ઉપવાસ ગયો હશે, એક ઉપવાસે તો બપોરે તારા દેખાઈ ગયા હતા અને થોડા દિવસ પહેલા જ ગયો છે. 12-13 મહિનાના ધારણા પરણા કરવા એ જ્યારે યોગી બાપાએ આશીર્વાદ આપ્યા અને ગયા પછી યોગી બાપા એક વાક્ય બોલ્યા, યોગી બાપા કે ગુરુ આના કરતા શાસ્ત્રી મહારાજની આજ્ઞાએ કરીને એક ઉપવાસ કર્યો હોત ને તો ચડી જાત. બોલો હવે આ ગણિત સમજાય છે આપણને? સત્સંગની અંદર તમે એક માળા કરો ને મનધારી 500 માળા કરો ને તો બંનેમાં ભૂલ છે, એક ચડી જાય. જે વખતે ભગવાન અને સંતની આજ્ઞા હોય ને પેલામાં તમને ગુણ લાગે, પણ યોગી બાપાએ કહ્યું કે મનધાર્યા ગુણ કહેવાય પણ એ ગુણ નથી. બહાર જો જગતની અંદર બધા પોતપોતાની રીતે સાધના કરે છે ને, પણ એ ગુણ નથી. ભગવાન અને સંતે કહ્યું છે આપણને, આપણને જે કહ્યું હોય. ઘણી વખત આપણને એમ કે ના મારે તો યાત્રા કરવા જવું છે, પણ કે ભાઈ યાત્રાની કઈ જરૂર નથી, ઘર સભા કરો તોય ઘણું છે, તો કે ના એ નહીં, મેં નક્કી કર્યું છે ને કે મારે આ જ કરવું છે. તો મહારાજે હરિચરિત્રામૃત સાગરની અંદર ગરડાની અંદર વાત કરી. હવે સાંભળજો, આપણું મગજ અને દ્રષ્ટિ આખી બદલી નાખે એવું છે કે ભગવાન અને સંત ક્યાં સુધી કહે છે. જો મનગમતું કરતો હોય તો મહારાજ વિમુખ કહી દીધો, અને કેવી ક્રિયા કરતા હોય, સત્સંગની જ. મહારાજ ગરડાની અંદર વિરાજમાન હતા અને એ વખતે શ્રીજી મહારાજ કહે છે કે જગતના જીવો પોતાનું ધાર્યું કરવા ઈચ્છે છે. આ જગતના જીવ કહેવાય જે પોતાનું ધાર્યું કરવા ઈચ્છતા હોય. તો મહારાજ કહે છે કે જગતના જીવો પોતાનું ધાર્યું કરવા ઈચ્છે છે. ત્યાગ, જપ, તપ, તીર્થ, વ્રત, યજ્ઞ, બ્રહ્મભોજન તથા અનેક પ્રકારના દાન કરે પણ મનમુખી હોય તેનું કલ્યાણ થતું નથી. કેટલું કરે, જપ, તપ, તીર્થ, દાન, યજ્ઞ કરે, પણ મહારાજ કહે છે કે મનમુખી હોય એનું કલ્યાણ થતું નથી. એવું અમે માનીએ છીએ. હવે મહારાજ માનતા હોય એનાથી દુનિયામાં બીજી કોઈ સારી સમજણ હોય? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવું માને છે કે પોતાનું મનગમતું કરવું ભગવાન અને સંતે કહ્યું હોય તો ઠીક છે, પણ પોતાની રીતે આખી દુનિયા તપ કરે છે તો કહે છે કે મનગમતું કરે છે ને એનું કલ્યાણ જ થાય નહીં. જ્યારે બીજી બાજુ પણ મહારાજ કહે છે કે અમારા જનોએ મનમુખી ન થવું પણ આજ્ઞામાં રહેવું. પછી મહારાજ કહે છે કે મનમુખી થાય તે ભલે અનેક ધર્મ પાળે, કે મહાવૈરાગ્યવાળો હોય, કે મારું નામ લેતો હોય, કે મારો મહિમા કહેતો હોય, કે મને સંભાળીને રોઈ પડતો હોય, કે શરીર સૂકવી નાખતો હોય, કે અહોનિશ ધ્યાન કરતો હોય, ભજન કરતો હોય, તો પણ તે મારાથી વિમુખ છે.

સત્સંગની અંદર કે ઘરની અંદર થોડો સમય આનંદ આવે, પણ પછી શું છે, જેમ આગળ આપણે રૂપરામ ઠાકરની વાત કરી તો રૂપરામ ઠાકરે ખાંડ ન આપી એટલે એક રીતે કોકે કહ્યું સારું તે હોશિયારી વાપરી, ખોટું તારે આટલા બધા માણસની ખાંડ આપ્યો તો પણ એક મણ તો ખાંડ જાત કે નહીં, અને આજે આટલા ભાવની અંદર તમે ગણો એક મણ ખાંડ ગયા તો એટલા પૈસા તો એને બચાયા ને. ત્યારે કોકે કહ્યું હશે કે તું બોલવામાં બહુ હોશિયાર છે, ત્યારે એને થોડો આનંદ પણ આવ્યો હશે કે આપણી ખાંડ બચી. પણ મહારાજ અને સંતો ત્યાંથી ગયા પછી એને બળતરા થઈ, એટલે યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરતા કહ્યું કે હે શાસ્ત્રીજી મહારાજ, રૂપરામ ઠાકરને જેવી બળતરા ઉપડી એવી બળતરા અમને ન ઉપડે એ તમને પ્રાર્થના છે. જો મંધાર્યું કરવામાં થોડો સમય મજા આવશે, પણ પછી જ્યારે અંતરદ્રષ્ટિ થશે ને, બે પાંચ દિવસ પછી આપણને બળતરા થશે કે આપણે ભગવાન અને સંતનું ગમતું કર્યું નહીં, અને આપણે આપણા દેહાભિમાનને કારણે અથવા આપણું ધાર્યું કરવા માટે થઈને એ જ કર્યું, અને પછી બળતરા થાય, પણ પછી સમય વીતી ગયો હોય એટલે થોડો સમય આપણને મજા આવે, પણ કાયમ માટે મંધાર્યું કરવાની અંદર આપણને છે આનંદ આવતો નથી. તમે ભગવાન અને સંત આગળ કોઈ પ્રમાણે રાજી થતા નથી, એટલું નહીં ભગવાનથી વિમુખ થઈ જાય, મંધાર્યું તમે કરવા જાઓ તો આમ જોવા જાઓ ને તો આગળ કોઈ પ્રમાણે મંધાર્યું કરવું અઘરું પણ સહેલું છે. જે મહારાજના વખતની અંદર થઈબા હતા તો 32-32 વખત શ્રીજી મહારાજને પોતાના ગામમાં બોલાયા. હવે તમે સમજી શકો છો કે તમારા ગામની અંદર મહારાજ અને સ્વામીને ભૂલી જાઓ, પણ ખાલી સંતો, બે સંતો આપણા ગામમાં આવે અને 32 વખત સંતો આવે, તમારા ઘેર ઉતારો કરે, અને એ વખતે આખા મંડળને 32-32 વખત જમાડવાની જેણે સેવા કરી એવા કોઈ છે? બે સંતોની સાથે ગામનું મંડળ અને આજુબાજુના સત્સંગીઓને કે સંતો સાથે આવે, બાપા મૂકી દો, બાપા હોય તો હજારોનું લશ્કર હોય, પણ ખાલી સંતો સાથે 20-25 હરિભક્તોને જમાડવાની 32 વખત જેણે સેવા કરી એવા કેટલા છે? જો આ કરવું અઘરું છે, ફૈબાએ આપણા કરતા આગળ મહારાજ હોય એટલે તો કેટલું મોટું સ્વામી બાપા હોય, તો એની સાથે કેટલું બધું હરિભક્તો દેશ પરદેશના હોય. 32 વખત શ્રીજી મહારાજને રમાડ્યા જમાડ્યા, અન્નકૂટનો ઉત્સવ કર્યો, નાના મોટા તમામ ઉત્સવ છે એમણે મચ્છિયાઓની અંદર કરેલા, કારણ કે એમના મનની અંદર નક્કી કરેલું હતું, એને અઘરું પડ્યું નહીં. પણ શ્રીજી મહારાજ એક દિવસ કહ્યું કે તમારા વહુ જોડે તમે અબોલા લીધા છે અને એમને પિયર મોકલી દીધી છે, તમે ઘેર લઈ આવો, તેમાં ક્યાં અઘરું હતું? એમાં કોઈ ખર્ચો કરવાનો હતો? એમાં કોઈ મિષ્ટાન નાખવાનું હતું? 5 પૈસા પણ બગડે એવા હતા નહીં, પણ એના મનની અંદર નક્કી હતું કે આની જોડે હું નહીં જ બોલું, આ મારા ઘરમાં ન જ જોઈએ. તો મહારાજે કહ્યું, છતાં પણ કર્યું નહીં. 32 વખત મહારાજને બોલાવવા સહેલા છે, પણ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે પોતાના મનનું ખાલી મૂકવું ને એ 32 વખત ઘરની અંદર બોલાવી તમામ પ્રકારની સેવા કરતા અઘરું છે. અને પછી અઘરું એટલે કેટલું અઘરું, શ્રીજી મહારાજે કહ્યું કે અમે જઈએ છીએ, ત્યારે એને કહ્યું કે તમારે જવું હોય તો જાઓ. બોલો, માણસ મનગમતું કરાવવા માટે આગળ કહ્યું ને કે જીના કેન બ્રેક બટ કાન્ટ બેન, એને શ્રીજી મહારાજને છોડી દીધા, પરમહંસોને છોડી દીધા, જમવાનું ભૂખ્યા પોતાના ઘરમાંથી મોકલ્યા, પણ પોતાનું ગમતું છે અને મૂક્યું નહીં, વળી ગયા પણ નમ્યા નહીં. તો આપણી દશા ઘણી વાર આવી થતી હોય. અને મહારાજ એમને વિમુખ કર્યા, અને મહારાજે કહ્યું કે મચ્છિયાઓનું પાણી હરામ, ત્યારથી લઈને આટલા વર્ષો થયા, હજી સુધી કોઈ ગુણાતી સત્પુરુષ કે શ્રીજી મહારાજ કે કોઈ વડીલ સંતો આ મચ્છિયા ગાંવની અંદર ગયા નથી. યોગી બાપાને કહ્યું, બાપા મચ્છિયાઓ ક્યાં? આ યોગી બાપા કે કઈ દિશામાં આવ્યું છે જ મને તો ખબર નથી. કેટલો અભાવ હશે! યોગી બાપા કે મચ્છિયાઓ કઈ દિશામાં આવ્યું છે ને એ જ ખબર નથી. તો મંધાર્યું કરાવવાની અંદર જો આટલો અબજસ, આટલી સેવા કર્યા છતાં પણ આજે આટલા વર્ષો પછી પણ ફૈબાને કોઈ ખોટી રીતે યાદ કરતા હોય છે, એટલે મહારાજ ના પાડે છે. સંતો આપણને સમજાવે છે કે ગમે તેટલું તમે મંધાર્યું કરશો તો ભગવાન વિમુખ થશે, ભગવાન કુરાજી થશે, આપણને બળતરા થશે, અશાંતિ થશે, એના કરતા ભગવાનનું ગમતું ભલે થોડું થયું, ભલે નાનું લાગે છે, પણ અંતરની અંદર યોગી બાપા કહેતા કે અમને 40 વર્ષથી એક ધાર્યું સુખ આવ્યું. શાસ્ત્રી મહારાજે અમને એક વાર આજ્ઞા કરેલી કે જોગી રોટલા ઘડજો, તો બીજી વાર અમને કેવું પડ્યું નથી. એક વાર શાસ્ત્રી મહારાજે કહ્યું કે જોગી રોટલા ઘડજો, તો યોગી બાપા કે બીજી વાર અમને કેવું પડ્યું નથી. હવે મંધાર્યું મૂકવામાં ખાલી રોટલા ઘડ્યા છે, ક્યાં મોટી વાત કરી છે? પણ મોટા પુરુષની આજ્ઞા કરીને રોટલા અને વાસણ ઉટક્યા, એમાંથી યોગી બાપા કહેતા કે અમારી સ્થિતિ આ થઈને એનું કારણ છે અમે વાસણ ઉટક્યા. વાસણ ઉટકવાથી થતી નથી, પણ કોની આજ્ઞા એ કરીને પોતાના મનનું ગમતું મૂકીને ભગવાન અને સંત જે વખતે જે આજ્ઞા કરે કરવું ને, એની અંદર એવી આધ્યાત્મિક સ્થિતિ છે આપણી થતી હોય છે. તો આપણને સમજાવતા હોય છે, પણ મંધાર્યું છે કઈ કઈ જગ્યાએ થઈ જાય, જો આ બધી વસ્તુની અંદર એમાં પ્રેક્ટિકલ આપણા જીવનની અંદર આપણે કઈ જગ્યાએ મંધાર્યું કરી બેસીએ છીએ, ઘણીવાર આપણને ખબર નથી પડતી.
પણ ભગવાન અને સંત

0: છે આપણને સમજાય. એકવાર શાસ્ત્રી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા એટલે એક હરિભક્ત આવ્યા અને આવી અને પછી એમને શાસ્ત્રી મહારાજ પાસે વાત કરી કે સ્વામી મારે એક ઘરની અંદર નવું કામકાજ શરૂ કરવાનું છે તો તમે મુહૂર્ત જોઈ આપો. આપણે જેમ સંતો પાસે જઈએ છીએ એમ એ શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા અને શાસ્ત્રી મહારાજે કહ્યું કે આ મુહૂર્ત છે. હવે એ મુહૂર્ત છે ને પેલાને સેટ થતું નહોતું હરિભક્તને. એણે કહ્યું કે સ્વામી આના કરતા આ છે ને પછી બરાબર છે ને એમાં વધુ અનુકૂળ આવે છે એટલે તમે આ મુહૂર્ત આપો તો પછી હું કામ જોડાવા આવ્યો. એટલે પછી શાસ્ત્રીજી મહારાજે બહુ કહ્યું કે ના સ્વામી આમાં વધારે અનુકૂળ આવશે. સ્વામી કે સારું તમે એ વખતે કરી નાખજો. અને પછી એમને પોતાની ઈચ્છા પ્રમાણેનું મુહૂર્ત શાસ્ત્રી મહારાજે લેવરાવી અને પોતાનું કાર્ય ચાલુ કર્યું. એ ગયા પછી શાસ્ત્રી મહારાજ એવું બોલ્યા કે આમ તો બધા હરિભક્તો અમને ભગવાનનું સ્વરૂપ છે ભગવાનનું સ્વરૂપ છે એમ કર્યા કરે છે પણ અમારી કયા પ્રમાણે પોતાનું નક્કી કરેલું મુહૂર્તે બદલી શકતા નથી. ભગવાન અને સંત અથવા સંતો જો આપણે નક્કી કહીને એમાં મુહૂર્તમાં કોઈ એ મુહૂર્તમાં કે એમાં વખતે મહાપૂજાનું કે કોઈ કહી દે ને તો ચાલે પણ એમ કે હમણાં અનુકૂળ ને આમ છે કે ના ના સ્વામી આમાં જ કરવું પડે તો આપણે બધું કહીએ પણ આપણા ગમતા પ્રમાણે આપણા મુહૂર્ત પણ બદલાતા નથી. આપણે સ્વામી પધારે ને ત્યારે અત્યાર સુધી એવું કરતા કે આપણે પૂજાની ઈચ્છા હોય તો ભગવાનની પૂજા છે બુક સ્ટોલમાંથી લઈ આવીએ. બુક સ્ટોલમાંથી લઈને પછી બાપા જતા હોય એટલે પૂજા છે આપણને બાપા પાસે મૂકીને હાથ મુકાઈ દે. બાપા હાથ મૂકી દો પૂજા પ્રસાદીની થઈ જાય. બધું લઈને આવ્યો અને ખાલી હાથ મુકાઈ દઈએ એમ રૂમની અંદર બાપાની મુલાકાત કરવા માટે જઈએ. આપણા બધાની ટેન્ડન્સી કેવી છે બધું નક્કી કરીને આવ્યો કે અમેરિકા જવું કે નહીં, દીકરા દીકરીના લગ્ન કરવા કે નહીં, ઘર લેવું કે નહીં, નોકરી બદલવી કે નહીં, બધું નક્કી કરીને ખાલી બાપાને પૂજા ઉપર હાથ મૂકીને બાપા આશીર્વાદ આપી દો કામ થઈ જાય. એવું કરે છે કે નહીં? આપણા મનનું ધાર્યું સત્પુરુષ પાસે ખાલી હાથ મુકાવવા માટે સ્વામીનો ઉપયોગ કરીએ છીએ. આપણે એવું નથી કહેતા સ્વામી આવું હવે તમે જેમ કહો એમ હું કરું, એવું નક્કી લગભગ 90% નક્કી કરીને આવતા નથી. પોતે નક્કી કરીને ખાલી રજૂઆત કરે કે સ્વામી આમામ છે અને બધું થઈ ગયું છે હવે પરદેશ જવાનું છે અથવા તો હવે અહીંયાથી અહીંયા જવાનું છે અથવા તો અહીં જવાનું છે, આપ આશીર્વાદ આપો કે વાંધો આવે નહીં, તો એમ કે એવા આશીર્વાદ હોય તે આપણે આવી નાની નાની વાતની અંદર છે એ મન ધાર્યું કરી દેતા હોય છે. ભગવાન અને સંત કહે તો આપણે એમાં પછી સેટ થતા નથી હોતા. પણ બધું જ મૂકી અને જ્યારે ભગવાન અને સંત આપણને એમ કહે કે નહીં ભાઈ આમ કરવાનું છે તો એમાં અનુકૂળ થઈ જવું. જો ઘણી વાર આપણે મંદિરમાં કઈ જગ્યાએ આપણું ધાર્યું કરાવવાનો પ્રયત્ન, બધી સેવાએ કરવી છે પણ આપણી ઈચ્છા પ્રમાણે. શ્રીજી મહારાજના વખતની અંદર મહારાજ ગરડાની અંદર હતા, ગોપીનાથજી મહારાજના મંદિરનું બાંધકામ ચાલુ હતું. એ વખતે થોડી મંદિર જેવું હશે ને કંઈક પૈસા ખૂટ્યા, મજૂરોને આપવા પૈસા હતા નહીં. એમાં ગરડાની અંદર બોટાદથી ભગા દોશી છે પોતે ત્યાં આવ્યા અને મનમાં નક્કી કરીને આવેલા કે આવા સમયની અંદર મારે સંતોને પાકી રસોઈ કરીને જમાડવી છે માલપુવાની. માલપુવાની રસોઈના પૈસા લઈને આવ્યા, મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ બધા હરિભક્તો અને સંતો છે એને માલપુવાની રસોઈ છે મારે જમાડવી છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ભગા દોશી અત્યારે મજૂરોને આપવાના પૈસા નથી તો તમે પૈસા આપી દો, આપણે એમનામ ખાલી રોટલા શાક છે એવું જમાડી દઈએ, માલપુવાના જે પૈસા થાય બાકીના મજૂરોને આપીએ તો ભગવાનનું કામ થાય. ભગા દોશી કે ના મારે પાકી રસોઈ આપવી છે, બસ તમારે મજૂરોના પૈસાનું જે કરવું એ કરજો, મારા પૈસાનો ઉપયોગ તો રસોઈની અંદર પાકી રસોઈમાં કરો. મહારાજ કે પણ અત્યારે મજૂરોને પૈસા આપવાના બાકી છે, ચડી ગયા છે, કામ બંધ થઈ જશે. એ કે હું જાણું નહીં, મારે પાકી રસોઈ આપવી છે. મહારાજે કહ્યું કે સમજો. એ કે ના મારે પાકી રસોઈ આપી છે, ગમે તેમ કરીને મહારાજની ઈચ્છા હતી છતાં પણ એને પાકી રસોઈ અપાવીને રહ્યા, પોતાનું ધાર્યું કરાવીને રહ્યા, ભગવાનની ઈચ્છા હતી એમ કર્યું ને એને રાજી થયા. તો આપણે ઘણીવાર એવું કરતા હોય કે આપણી શક્તિનો ઉપયોગ મંદિરની અંદર આવી જ રીતના થવો જોઈએ. ઘણીવાર આપણે કંઈક સેવા આપી હોય, પૈસા આપ્યા હોય તો પૂછીએ કે એનું શું થયું, પેલું લાયા કે નહીં. આપણે ભગવાનને આપીને છૂટા, ભગવાનને સંતને જ્યાં વાપરાય ને ત્યાં વાપર આપણે નથી કરી શકતા. આપણે એમ કહ્યું કે મેં આટલા આપ્યા એટલે આનું આવ્યું કે નહીં, થયું કે નહીં. મારી શક્તિનો ઉપયોગ આ જ પ્રમાણે મંદિરમાં થવો જોઈએ કે મંડળમાં થવો જોઈએ. આ તો પૈસા છે, અથવા તો ઘણીવાર આપણી બુદ્ધિ હોય, તમે ભણેલા હોય, કોઈક બીજું તમને કોઈક સ્પેશિયલ આવડત હોય, કોઈ તમે મેન્ટેનન્સ કરી શકતા હોય, તો સેવા હોય ને. તો ઘણીવાર સંતો પાસે હરિભક્તો આવે અને આમ તો સેવા કરવા માટે જ આવ્યા છે ને, પણ જો આપણે ભાવ કેવો હોય છે ઘણી વખત આપણને ખબર નથી, પણ આપણી વાક્યરચના કેવી હોય છે કે સ્વામી મારા લાયક કંઈક સેવા હોય તો કહેજો, બરાબર છે ને? આપણે બધા મંદિરમાં સંતો પાસે ત્યારે શું કહીએ કે મારા લાયક કંઈક સેવા હોય તો કહેજો. એનો અર્થ એ થયો કે મારી શક્તિનો ઉપયોગ, મને જે આવડે છે ને તમે સેવા સોંપજો, બીજું નહીં સોંપતા. આપણે સેવા કરવી છે પણ કેવી, આપણે નક્કી કરેલી, આપણને મનમાં ગમતી હોય, આપણને જેવી ફાવતી હોય ને એવી સેવા કરવી છે કે મારા લાયક? હવે સેવામાં મારા લાયક ને ના લાયક એવી કઈ ખરી? બધી હરખી જ છે ને. પણ આપણે નથી કરી શકતા કે મને ઓફિસની જ ફાવે છે, જો ભાઈ ઓફિસની જ સેવા આપો, આ વ્યક્તિ જોડે જ મને સેવા ફાવે છે તો એ વ્યક્તિ જોડે જ આપો. ઘણીવાર ઉત્સવ સમય એની અંદર અથવા તો બાપા આવ્યા હોય ને તો મંડળમાંથી પાંચ જણને આ સેવા હોય ને બે જણને બીજી સેવા આપી હોય ને તો ધમ પછાડા કરીને પણ બે જણ પાંચ જણ જોડે જાય કે નહીં આ સેવા એ. હવે ઘણીવાર એવું હોય કે પાર્કિંગમાં તડકામાં ઉભું રહેવાનું હોય ને બે જણને એવું કહ્યું હોય કે તમે એકાઉન્ટની ઓફિસમાં બેસો કે નહીં, પેલા પાંચ જોડે તડકામાં જ મારે ઉભું રહેવું છે. તો આપણી દશા છે ને આવી છે. આપણે નક્કી કરીએ કે ભાઈ અમારા લાયક એટલે શું, આપણને લાયક કહ્યું કે આપણને ગમતું હોય ને જ આપણને કરવું ગમે, અને આપણે પહેલેથી ચોઈસ આપે કે સ્વામી આવું કંઈક હોય તો કહેજો. સેવા કરવી છે, ભક્તિ કરવી છે, પણ આપણને જે અનુકૂળ હોય ને એ જ કરવું છે. એ થોડું થોડું આ બધું મનગમતું થઈ જાય છે ને, આપણું ધાર્યું થઈ જાય છે એટલે સત્સંગનું સુખ આવતું નથી. એટલે ભગવાન અને સંત છે એનો રાજીપો છે આપણી ઉપર થતો નથી હોતો. પણ એના કરતાં જો આપણે આપણું બધું જ મૂકી દઈએ તો બીજું કઈ જગ્યાએ, જો આપણે ભગવાન અને સંતની આજ્ઞા પાળતા બધું કરતા હોઈએ, પણ ઘણીવાર ધારો કે અત્યારે બાપાની અત્યંત ઈચ્છા કોઈ હોય તો એ છે ઘર સભા કરવી. ઘર સભા કરવી એમાં કોઈ કોસને કોદાળો લઈને તડકાની અંદર ખેતર ખેડવા જેવું તો છે નહીં. તમને બપોરે 42-43 ડિગ્રી તાપણી અંદર એમ કહ્યું કે અડધો કલાક ઘરના તમામ સભ્યો ભેગા થઈ ઉઘાડા પગે અને બીજું કંઈ કર્યા વગર ખોદી નાખો, જેટલું ખોદાય એટલું. પેલા દુષ્કાળની અંદર ચોકડી ખોદવા મોકલતા એવું અઘરું છે? પણ ચોકડી ખોદવી સહેલી છે, ઘર સભા કરવી અઘરી છે. જો સત્પુરુષની ઈચ્છા છે, ઘણીવાર કે અમારા ઘરમાં વાંધો નથી, હવે ઘર સભા તો જેને આવું હોય તેવું હોય, મોટા પુરુષ બોલ્યા એટલે ઘર સભા કરવી જ જોઈએ. પણ થાય છે, આપણે આંગળી ઊંચી નથી કરાવતા, પણ આમાંથી ઘણા બધા નહીં જ કરતા હોય. ધારો કે કરતા હશે તો એમાંય મનનું ધાર્યું કેવું થઈ જાય છે કે આપણે આપણી રીતે કરતા હશું. બાપાએ ઘર સભા કરાવવા માટે ઘર સભા સહાયિકા પુસ્તિકા બહાર પાડી છે, સંતો પાસે ગરમ બધા લેખ લખાયેલા છે, અને એની અંદર પેલી સીડી પણ છે, ધૂન ભજન કીર્તનની બહાર પાડેલી છે. એ કાર્યકરો આપણા ઘેર આવ્યા હશે, એક બુકની કિંમત 10 રૂપિયા 15 રૂપિયા કે 20 રૂપિયા કેવું કે અત્યાર સુધીની 85 રૂપિયાની હશે. પણ હમણાં સર્વે કર્યો ત્યારે ખબર પડી કે 25% હરિભક્તો એવા છે કે પોતાની ઈચ્છા પ્રમાણે ઘર સભા કરે છે. હવે અમે અમારી રીતે વચનામૃત વાંચી જ લઈએ છીએ ને. જો વચનામૃત વાંચવું સહેલું છે અને વાંચવું ખોટું નથી, પણ મોટા પુરુષની આજ્ઞા એવું છે કે ઘર સભાની પુસ્તિકા વાંચવી અને તમે વચનામૃત વાંચો ને તો મહારાજ કે છે વિમુખ છે. ગમે તેટલો વૈરાગ્યવાળો હોય, અમારું નામ સ્મરણ લેતો હોય, પણ સત્પુરુષ પ્રગટ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધમાં કરતો હોય તો વિમુખ કે છે. તો આ મનધાર્યું ક્યાં થઈ જાય છે કે આપણે ઘર સભા કરીએ છીએ પણ આપણે કે હું વચનામૃત વાંચું છું, જીવનચરિત્ર વાંચું છું, સારું જ છે, પણ છતાં અત્યારે આજ્ઞા કઈ છે કે આવી રીતના ઘર સભા કરવી? તો એની અંદર આપણે પુસ્તક છે લેતા નથી. ઘણીવાર આપણે સભાની અંદર આવતા હોઈએ તો એના એમાંય મન ધાર્યું, સભાના ટાઈમની અંદર આવવાનો, નાની નાની વાતની અંદર આપણે ટેલતા ટેલતા આવીએ. આપણે અઠવાડી ગામની અંદર સભા થતી હોય કે ક્યાંક ગયા હોઈએ તો એની અંદર પણ આપણે આપણી ઈચ્છા પ્રમાણે આવવાનો પ્રયત્ન છે કરતા હોઈએ. આપણે એમ થાય કે આપણે જઈને તો આવ્યા, ગયા તો ખરા, પણ વિચાર કરે તો ખબર પડે કે આ જે કંઈ પણ કરીએ છીએ એમાં કેટલા ટકા આપણે ભગવાન અને સંતે કહ્યું એવું જ કરીએ છીએ. કે ધર્માદો આપવાનો હોય, ધર્માદો આપવાની અંદર ઘણીવાર આપણે નક્કી કર્યો કે મારે આટલા આપવા છે, પછી કે 500 ને આટલા આપો તો અપાશે નહીં. ભગતજી મહારાજના જીવનચરિત્રમાં પ્રસંગ આવે છે કે ભગતજી મહારાજ બધા હરિભક્તો સાથે જૂનાગઢમાં હતા. એમાં એ વખત એમને કહ્યું કે આપણે બધાએ સેવા કરવાની છે રસોઈની, એટલે 1000 રૂપિયાની સેવા કરવાની હતી. એમાં નડિયાદના ઝવેરભાઈ કરીને હરિભગત હતા, થોડા આર્થિક રીતે સારા હતા, એટલે ભગતજી મહારાજે કહ્યું કે તમે છે સેવા કરો 500 રૂપિયા અને બાકીના 50% 500 રૂપિયા બીજા બધા હરિભક્તો 5-25 રૂપિયા ભેગા કરીને કરશે. એટલે પહેલાં કહ્યું કે મારા હો ભાગ્ય કહેવાય કે મારી 500 રૂપિયાની તમે સેવા લીધી. એટલે 500 રૂપિયા અમને આપી દીધા સેવા માટે. બીજા બધા હરિભક્તોએ પોતાની શક્તિ પ્રમાણે 5-25 રૂપિયા ભેગા કર્યા અને એમ કરીને બીજા 500 રૂપિયા બીજી સાઈડ ભેગા કરવાના, તેમાં 13 રૂપિયા ઘટ્યા, 487 રૂપિયા થયા, 13 રૂપિયા ઘટ્યા. હવે 13 રૂપિયા કોણ કાઢે? ભગતજી મહારાજે ઝવેરભાઈને કહ્યું કે ઝવેરભાઈ આમ તો હવે બધું થઈ ગયું છે, હવે 13 રૂપિયા ઘટે છે તો 13 રૂપિયા તમે આપી દો કે પતી ગયું, મારી 500 નો હતો ને મેં 500 આપી દીધા, હવે હું 13 નહીં આપું. ભગતજી મહારાજ કે પણ હવે 13 જ ઘટે છે. એ કે હવે નહીં, 500 મેં કહ્યું હતું ને, મારા ભાગના પૂરા થઈ ગયા, હવે ગમે ત્યાંથી કરો. તે ના આપ્યા તે ના જ આપ્યા, જો 500 આપવા સહેલા છે પણ 13 અઘરા છે. એમ ઘણીવાર એવું થાય કે આપણે એટલું કર્યું કે ના એટલે નહીં, એટલે નહીં જ. એ કોઈ પણ જગ્યાએ આપણે કે આટલું નક્કી કરો કે આપણે આટલો ધર્માદો આપવો છે, આટલું એક મણ છે આપણે ઘઉં આપવા છે કે જે પાક્યો સંતો કે એક નહીં, થોડું પચીસ કિલો આપ હોય કે નહીં, વીસ કિલો એટલે વીસ જ કિલો. આ તો સંતો સાથે નહીં, બાપા સારંગપુરની બાજુમાં તાજપર ગામમાં ગયેલા, ઘઉંનો ધર્માદો હતો એટલે બાપા કે લખાવો, એટલે પેલા એ કહ્યું કે સારું સ્વામી છે પાંચ મણ લખો. સ્વામી કે પાંચ નહીં છ મણ કરો. કે ના લેવા હોય તો લો પાંચ જ મણ મળશે, વધારે નહીં મળે. બાપા કે એક મણ તો વધારે કે નહીં વધારું. તે બાપાને ના વધાર્યા તો ના જ વધાર્યા. તે આવી બધી નાની નાની વાતની અંદર આપણે ઘર પેલું મનધાર્યું થઈ જતું હોય. એવું આ તો ખાલી આપણે કેવી જગ્યા હોય સભાની અંદર આવતો હોય ને એમાં આપણને ઘણી વાર કાર્યકરો છે એની પાસે જે પ્રશ્નો થતા હોય ને કે સભામાં આવીને બેસે ને તમે એમ કે અહીં બેસો તો નહીં બેસે, કે લાઈનની અંદર બધાને સારું લાગે એવી રીતના બેસો. તો ત્યાં ભરૂચની અંદર એમણે સભા થાય ને તો હોલ હોય એટલે પેલો આવે એટલે એમ કે અહીંયા બેસો, તો બેસે જ નહીં કે અહીં બેઠો તને વાંધો જ, એટલે વાંધો નથી પણ વ્યવસ્થા સચવાય એટલે. તો એ ક્યાં બેસે? પંખો હોધીને બેસે. સભા મંડપમાં આવે ને એટલે ઊંચું જોવે. તો ભગવાનના દર્શન કરતા હશે, હું જોવે ઉપર? પંખો ક્યાં છે? પછી લાઈનમાં નહીં, પંખા નીચે બેસવાનું. તો પંખા ભરાઈ જાય પછી છેલ્લે જાવે ને પછી વચ્ચે બેસે. તે એમાંય મંદાર્યું, બૂટ ચપ્પલ કાઢવાનો ને એમાંય મંદાર્યું, બધા લાઈનમાં કાઢવા અથવા તો કોથળીમાં મૂકવા, તો કે અહીં મૂકું છું. તો સભાની અંદર કે અહીં મૂકું, હું વાંધો જ કઈ જ મૂક્યા છે ને ભાઈ, હવે એવું નથી વ્યવસ્થા છે મૂકને, કે ના અહીંયા જ મૂકવા છે. પાર્કિંગની અંદર ગાડી પાર્ક કરતા ને એમાં ઝઘડા, અહીંયા પાર્ક કર કે નહીં અહીંયા જ મૂકી સ્થાયે કર લે ભાઈ, કશું કરવાનું કઈ નથી, આ તો સત્સંગમાં છે બધાને અનુકૂળતા રહે એટલે છે. તે બૂટ ચપ્પલ મૂકવામાં મંદાર્યું, પાર્કિંગમાં ગાડી મૂકવાનું મંદાર્યું કરે, બેસવામાં મંદાર્યું કરે, કેટલી હદ સુધી આપણે કરી બેસીએ છીએ. અને પછી એમ કેવું સત્સંગની અંદર આપણે છીએ પણ સુખ તો આવતું નથી, તો એમ આવે નહીં. પણ જયારે આપણે ભગવાન અને સંતની સામે જયારે જોઈએ છે ને ત્યારે આપણને ખબર પડે કે પોતાનું મનનું બધું જ મૂકી દીધું છે. જેમ સ્વામી બાપા નાના હતા ત્યારથી અમને અંગ્રેજી ભણવાની બહુ જ ઈચ્છા હતી. શાસ્ત્રી મહારાજ કહ્યું કે તમે દીક્ષા લઈ લો. બાપા કે મારે અંગ્રેજી ભણવું છે. શાસ્ત્રી મહારાજ કે એકવાર તો દીક્ષા લઈ લે ને પછી અમદાવાદમાં આપણા વિનાયક રાવ છે ને એની સ્કૂલમાં તને અંગ્રેજી ભણાવીશ. એટલે શાસ્ત્રી મહારાજ કહ્યું, એટલે બાપાને વિશ્વાસ આવ્યો. શાસ્ત્રી મહારાજ કહ્યું એટલે ભણાવે જ ને. એટલે પછી સ્વામીએ કર્યું કે સારું, એટલે પાર્ષદની દીક્ષા લીધી ને બાપા યાદ કરે ક્યારે અંગ્રેજી ભણવાનું છે. બાપા કે મેળ પડશે એટલે કરીશ, મેળ પડશે એટલે કરીશ. એમ કરતા પછી ગોંડલની અંદર બાપા આવ્યા અને બાપાને કહ્યું કે હવે છે ને આપણે સાધુની દીક્ષા આપી દઈએ. તો સ્વામી એક વખત કહ્યું કે બાપા અંગ્રેજી ભણવાનું શું, કારણ કે દીક્ષા લીધા પછી તો બધું તો થાય નહીં. ત્યારે બાપાએ કહ્યું કે હવે અંગ્રેજી ભણવાનો સંકલ્પ છોડી દો, હવે તમે દીક્ષા લઈ લો અને સેવા કરો. તો સ્વામી કે એ દિવસથી અમે અમારું મનનું મૂકી દીધું કે અંગ્રેજી ભણવાની બહુ જ ઈચ્છા હતી પણ શાસ્ત્રી મહારાજ એકવાર કહ્યું કે હવે ભૂલી જાઓ. તો સ્વામી કે કઈ વાંધો નહીં, શાસ્ત્રી મહારાજની ઈચ્છા તો ભૂલી ગયા. બાપા આ પ્રસંગ સેંકડો વખત કયો હશે કે સારંગપુરમાં આપણે મેઇન દરવાજાથી અંદર અત્યારે પુલ હતો, એ પુલ 16 ફૂટનો કરવાનો હતો અને 24 ફૂટનો બાપાની ઈચ્છા હતી શાસ્ત્રી મહારાજને કે 24 ફૂટ કરો. બાપાની ઈચ્છા કે માણસો આવતા નથી વર્ષો પહેલા, એટલે કે 16 ફૂટનો બરાબર છે, શું કામ ખોટા 8 ફૂટનો ખર્ચો કરવો. એટલે શાસ્ત્રી મહારાજને કહ્યું, શાસ્ત્રી મહારાજને બાપાએ થોડી દલીલ કરી. એટલે શાસ્ત્રી મહારાજ કે ભક્ત ચિંતામણીનું 86મું પ્રકરણ વાંચો, 86મું પ્રકરણ છે સ્વામી કે મેં વાંચ્યું, એની અંદર આવ્યું કે મોટા મોટા ઇન્દ્ર ચંદ્ર દેવતાઓ ને અવતારો છે એ ભગવાનનું ધાર્યું કરે છે. એ પ્રકરણ પૂરું થયું એટલે પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે આ પ્રકરણમાં શું આવ્યું સમજો. એટલે સ્વામી હાથ જોડીને કહ્યું કે હા સ્વામી સમજી ગયો. શાસ્ત્રી મહારાજ કે શું આવ્યું? એટલે સ્વામી કે એમાં એવું આવ્યું કે પુલ છે એ 24 ફૂટનો કરવો. હવે સારંગપુરથી છેક ચરોતરની અંદર બાપાને કન્વિન્સ કરવા માટે શાસ્ત્રી મહારાજને સ્વામી ગયા હતા, પણ શાસ્ત્રી મહારાજની મરજી સમજી કે 24 ફૂટનો કરવો છે તો 24 ફૂટનો કરી નાખ્યો. તેમનું મનગમતું સ્વામી બાપા એવું બોલેલા કે યોગી બાપાના મનથી વિચારથી મારો વિચાર કોઈ દિવસ જુદો પડ્યો જ નથી. હવે આપણે આવું કહી શકીએ કે જેવી બાપાની ઈચ્છા એ જ આપણી ઈચ્છા, જેવી એની રૂચિ એ જ આપણી રૂચિ, એ દિન કહે તો દિન, એ રાત કહે તો રાત. જો સત્સંગ એટલે આ દુનિયામાં લોકો સત્સંગ કરે છે એના કરતા આપણે સારા છીએ, લોકો મનધાર્યું કરે છે એના કરતા પણ અઘરું આપણું મનનું મૂકવું ને એ છે. ને એમાં પણ આપણને તો સ્વામી મળે. આપણે કીર્તનમાં જેમ કે તું દિન કહે તો દિન, તું રાત કહે તો રાત, એમ બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવારે. બસ હવે આ જન્મની અંદર મનગમતું બધું મૂકી દેવું છે ને તમે જેમ કહો એમ જ કરવું છે, એ જ રીતે સત્સંગ કરવો છે, એ જ રીતે ભક્તિ કરવી છે, એ જ રીતે સેવા કરવી છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું, સ્વામી કે આપણે કરોડ કરોડ જન્મથી મનધાર્યું કરતા આવ્યા છે પણ આ વખતે ભગવાનનું ગમતું કરી લેવું. જો કરોડો જન્મથી આપણને આદત પડી ગઈ છે મનધાર્યું કરવાની, જીદ કરવાની, આપણી ઈચ્છા પ્રમાણે જ કરવાની, એટલે આપણે દુઃખી થયા છે. સ્વામી કે કરોડ જન્મથી કર્યું છે એટલે આપણું કલ્યાણ થયું નથી, પણ આ વખતે આપણું મનનું ગમતું મૂકી દેવું અને ભગવાન અને સંત જેમ રાજી થતા એને એમ રાજી કરી લેવા, તો છેલ્લો જન્મ થઈ જતો હોય તો આ સત્સંગની અંદર આ સુખ છે. જે યોગી બાપાએ કહ્યું કે 40 વર્ષથી એકધાર્યું સુખ આવ્યું છે. તો આજે આપણે આ શિબિરની અંદર આવ્યા છીએ તો બધાથી તમારા ને મારા બેથી મનધાર્યું થાય જ છે, એટલે તો આપણને સત્સંગમાં આનંદ આવે છે. જો આપણું મનધાર્યું થવા જ ના દે ને તો કોઈ બેસે જ નહીં. આપણને આનંદ આવે નહીં, પણ આજે અંતરદ્રષ્ટિ કરીને કઈ કઈ જગ્યાએ આપણું મનનું ધાર્યું આપણે કરી બેસીએ છીએ જાણીને અથવા તો અજાણતા, કે જેનાથી ભગવાન કુરાજી થઈ જાય છે. તો ભલે બધું ના છૂટે, પણ ધીમે ધીમે કરીને આપણે આપણું મન ધાર્યું મૂકવું છે, મનગમતું મૂકવું છે, અને બાપા જેમ રાજી થતા ભલે આપણને કષ્ટ પડે, કદાચ સમાજમાં ખોટું દેખાવાનું થાય, કોઈને ગમે ના ગમે, પણ બાપાને ગમે છે ને, બાપા રાજી થાય છે ને, ભલે દુનિયા કુ રાજી થાય પણ બાપા રાજી થતા હોય, ભલે દુનિયાને ન ગમતું હોય પણ સ્વામીને ગમતું હોય, એ જ કરવું છે, એ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. એવો ભાવથી આપણે જો અહીંથી શિબિરમાંથી જઈશું તો આપણને પણ આ સત્સંગનું સુખ છે યથાર્થ આવતું હોય છે. તો જે મહારાજ અને સ્વામીના ચરણોની અંદર આપણે આ જ પ્રાર્થના કરીએ કે અત્યાર સુધી તો અમે મનગમતું કરતા આવ્યા છીએ, પણ આપે હંમેશા મનગમતું મૂક્યું છે, આપણા માટે પણ એમને મૂકેલું છે અને એમના ગુરુને એમને ધાર્યું કર્યું છે. તો આજે આપણે પણ એવો દ્રઢ સંકલ્પ કરીએ કે તમામ પ્રકારની અંદર આપણું મનગમતું મૂકી અને આપણા ગુરુનું જ મનગમતું કરવું છે, એમાં જે થવું એ થાય, બસ મનગમતું મૂકીને આપણે એમને રાજી કરવા છે. તેવા પ્રકારનો સત્સંગ છે આપણે આજથી શરૂ કરી અને છેલ્લા સ્વાદ સુધી એમના ધાર્યા પ્રમાણેનો સત્સંગ કરી અને સત્સંગનું જે યથાર્થ સુખ છે એ સુખ ભોગવી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિદ્ધપુરમાં શ્રી હરે વાત કરતા કહ્યું, ભગવાનનો ભક્ત થયો તેને કોઈ વાતનો અહંકાર ન રાખો. જો પહેલો જ ઘા કર્યો મહારાજ, કોઈ વાતનો અહંકાર, અહંકાર બધું બગાડે, બધું તમારે ચૂરે ચૂરા કરી નાખે. શરૂઆતમાં સારું લાગે પણ અંતે જતા ચૂરે ચૂરે કરી નાખે અહંકાર. સિદ્ધપુરમાં શ્રી વાત કરતા કહ્યું, ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો ભક્ત થયો તેણે કોઈ વાતનો અહંકાર ન રાખો. સેફ, તમે અહંકાર ના રાખો, ઘણી મોટી પદવી પામી ગયા. એકદમ ઉચકાઈને શ્રીજી મહારાજના ચરણમાં બેસી જાઓ. ભગવાનનો ભક્ત હોય તેને કોઈ વાતનો અહંકાર ન રાખો. એક દિવસનો હરિભક્ત હોય, સવારે વર્તમાન ધરાયો હોય, એક દિવસનો હરિભક્ત હોય, એક દિવસનો હરિભક્ત હોય અને સ્વામિનારાયણનું નામ લેતો હોય, નિષ્ઠા તો હોય, સ્વામિનારાયણ નામ લેતો હોય અને એક જ દિવસનો હરિભક્ત હોય, જો એની વાત મહારાજ કરે છે. એક દિવસનો હરિભક્ત હોય અને સ્વામિનારાયણ નામ લેતો હોય તેના પણ મન કરો વચને કરીને દાસપણે વર્તે, આમાં કાંઈ બાકી રહે નહીં, આવી રીતે વર્તે. એક જ દિવસનો હરિભક્ત હોય, સવાર થયો હોય, કંઠી પહેરી હોય, એક જ દિવસનો હરિભક્ત હોય, પણ તેના પણ મન કર વચને દાસ ભાઈ દાસ પણ વર્તું, કેટલું બધું. તમે હરિભક્ત થયા એટલે કોઈ વાતનો અહંકાર રાખો નહીં, તો પહેલાં પહેરી કરે. હરિભક્ત ના થયો હોય તો વાંધો નહીં, એ જેમ ભાવે એમ કરે, મનસ્વીપણે વર્તે તો એ ખુવાર થાય. દેખાય નહીં, દેખાય નહીં, પણ પડતી દશા થાય. ઉપરથી જુદું અને અંતરથી જુદું એમ ના રાખો. જો બે ડબલ પર્સનાલિટી ના રાખો, ઉપરથી જુદું અને અંતરથી જુદું એમ ના રાખો, એક જ કા અધોગતિને પામો કા ઉર્ધોગતિને પામો. કેટલું અઘરું છે, સહેલું નથી. હવે કોઈને પગે લાગે અને તમે દાસ થઈ ગયા એવું નથી. દાસપણાની ભાવના કેટલી બધી છે. એક જ દેશનો હરિભક્ત હોય તેના પણ દાસ તો મન કરો વશને દાસ થઈને વર્તો કેટલો અઘરો છે. આ વિચારવા જેવું છે. આ એક જ લીટી વિચારવા જઈએ તો બધું હરિભક્ત કદાચ પૂર્ણ સંસ્કાર હોય તો આવી રીતે રહી શકે. અને નવો સંસ્કારી હોય એ આમાં આ લાઈનમાં ના આવે. તમે તો કરું છું, આપણે તો થઈ બેઠ્યા છે અહંકાર યુક્ત જીવન. પણ માટે અત્યારે આપણે ગમે તેવા હોઈએ ગમે તેવા હોઈએ પણ સુધારા ઉપર તાંડવ આ વસ્તુ સમજવી કે મારે આપણે અંતર કાપવાનું છે. ભલે તમે ગમે એવો વાંધો નહીં પણ તમારે ઢાળ આ બાજુ હોય દાસપણા ઉપર હોય એ દાસપણું ઠેર સુધી રાખવું અને એમ કરતા તો આગળ આવી જઈએ. તો અત્યારે તો આવી શરૂઆત હોય નહીં પણ એવી મનમાં રાખી કે મારે દાસપણું લાવવું છે. મનમાં જ રાખવું. મનમાં હોય તો બધું આગળ ગાડી ચાલે. મનમાં ના હોય તો કાંઈ ના બને. કેટલું બધું કહે મહારાજે કેટલું બધું કહી દીધું. એક જ દિવસ સત્સંગ એકાંતિક થઈ જાય. એક જ દિવસમાં એકાંતિક થઈ જાય. આવો સમાજ હોય તો કેટલી મજા પડે. બધા એકબીજાને પગે લાગે, એકબીજાને મહિમા સમજે, એકબીજાને દાસ થાય. તો અહીંયા જ અક્ષરધામ. આવવાનું જવાનું કંઈ નથી. અને એવું થાય જો આવી રીતે વર્તાય તો આખા આ વર્તવાથી આ વર્તનથી તમારે છાપ ઊભી થાય. જેમ જેમ શિવ ગુણ આવશે તેમ તેમ ભક્તનું વર્તન માપ થતું જાય છે. જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી. કોઈ અપમાન કરે તો પણ મિત્રની પાસે અધિક ગુણ લેવો. અપમાન કરે આપે બધા બેઠા છો, બધા બેઠા છે, મોટા મોટા ભક્તો ખરેખર. પણ હવે ક્યાં ભૂલ થાય છે? તમને પાંચમી લાઈનમાં તમને ધકેલે અને પાંચમી લાઈનને આગળ મૂકે તો અહીં જગ્યા શું થાય? જય સ્વામિનારાયણ. સત્સંગ પતી ગયો. એક જ દિવસે સત્સંગ પતી. આ બધું બહુ અઘરું છે. અમે આવું વર્તન રાખો તો શ્રીજી મહારાજને ગમે. શ્રીજી મહારાજ પોતાની પાસે બેસાડે, પોતાને બધું પોઝિટિવ થાય. જેમ જેમ જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી. કોઈ અપમાન કરે તો પણ મિત્રથી પણ અધિક ગુણ લેવો. કેટલું અઘરું છે. આપણાથી જરાક આમ અજાણે ટેવા દઈએ તો એ આપણને ધુઆ પુઆ થઈ જાય. પણ મહારાજે કહ્યું સત્સંગ મળ્યો છે, ટૂંકમાં સત્સંગની કિંમત બહુ છે, સત્સંગ જેવી તે વસ્તુ નથી. આપણે ભાજી મૂરા સમજીએ છીએ, સત્સંગ ભાજી મૂરા. બાળકો જેમ તમારે નૃત્ય કરે, બધું કરે, સંપાદ ભજવે, એવું જ તમે માનો છો, સત્સંગ પણ એવું જ છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય, હવે એક બ્રહ્માંડનો એક ઇલાકાનો તમે એક ચૂંટણી જીતી હોય એનો કેટલો ફાંકો રહે. પણ એ સત્સંગમાં સત્સંગની કિંમત તમે જાણી નહીં, એટલે સત્સંગ સાવ સામાન્ય કઈ જ બેઠા છે. જેમ જેમ જેમ જેમ શુભ ગુણ આવે છે તેમ તેમ ભક્તનું વર્તન અમાપ થતું જાય છે. ઊંધું તો જગતમાં બધું ઊંધી રીતે ચાલે. જેમ જેમ મોટો વધે આ લોકની તો એમાં ફૂલતો જાય અને માયની. અને બલૂન છે, ફૂગો, એમાં એક ટાંકી મારે બધું ઠેકાણે પડી જાય. તો એ સત્સંગમાં સત્સંગ મળ્યો છે, સત્સંગમાં આવી વાત રહેવી નહીં જોઈએ. કોઈ વાતનો અહંકાર નહીં, કોઈ વાત નિર્માની પડે રહેવું વધારે તો ત્યાં સલામતી. અને ભગવાનને તમે બહુ ગમો એટલી વાત છે. કોઈ અપમાન કરે તો પણ મિત્રથી પણ અધિક ગુણ લેવો. ભક્તે તો ભગવાનને અંતરે અમે જાણ્યા, તલ તલમાં ભગવાન સાક્ષી રૂપે રહ્યા છે. તમે જાણો કે ના જાણો, ભગવાન તો રહ્યા જ છે તલ તલમાં. તલમય ભગવાન રહ્યા છે. ભગવાનની કેટલી સત્તા, કેટલી મોટપ. અને એમની આગળ આપણે સત્તા અજમાવીએ અને ખોટો અહંકાર રાખીએ, સત્સંગ થયો જ ન કરે. કોઈ અપમાન કરે તો મિત્રથી પણ અધિક ગુણ લેવો. આટલામાં જ બધું થઈ જાય. કોઈ અપમાન કરે તો પણ અધિક મિત્રથી પણ અધિક ગુણ લેવો, કેટલું મોટી વાત. આ સત્સંગ છે ને સામાન્ય નથી યાર. જે અમને મળ્યો છે એની કિંમત, એને અનુરૂપ આપણું વર્તન જોઈએ. અને અનુરૂપ વર્તનમાં તો કોઈ વાતનો અહંકાર રાખવાની, મોટા મોટું તો બધું એમાં આવી જાય. બધું તમારે સહી સલામત. અને શ્રીજી મહારાજને અતિશય ગમ્ય એમ કહીએ તે પ્રમાણે જે સરળપણે વર્તે તેની સાથે અમારે સહેજી પ્રીતિ રહેશે. સહજ, જોર ના કરવું પડે, આપણે મારા એવું ના કરવું પડે. સહજ જેમ બે ભાઈ હોય, સહેજી સહેજી પ્રીતિ હોય, એ રીતે સહેજી પ્રીતિ રહે. જરાય જોર કરવું ના પડે, ઓટોમેટિક ભગવાનની વૃત્તિ તમારા ભાઈઓ પડે. અને તો ઘણી મોટી પદીને પામો અને સુખિયા થવો, મૂર્તો. તલ તલમાં ભગવાન સાક્ષી રૂપે રહ્યા છે એમ જાણીને વર્તનમાં કચાશ રાખે નહીં તો ભગવાન તેને વશ થઈ જાય છે. આટલા જ ભગવાન, કેટલા મોટા ભગવાન, કેટલા કોઈને કડ્યામાં ના આવે એવા મોટા ભગવાન છે. પણ તમને વશ થઈ જાય, આટલા વશ થઈ જાય. તો એ બાજુ ચાલવું આપણે, એ જે ખોટા ખોટા દમડોળ કરવાની, એમાં તો તમે તમે ભગવાનથી છેટા છેટા છેટા થતા જાઓ. પણ આ રીત છે. શ્રીહરિને સન્મુખ અમે કહીએ તે પ્રમાણે જે સરળપણે વર્તે, અમે કહીએ તે સરળ, અને ભગવાનની આજ્ઞા કહીએ મોટી હોતી નથી. તમે જંગલમાં જઈને તપ કરો ને એ કોઈ આજ્ઞા નથી, સરળ આજ્ઞા. તમે જેવા આપણે સરળ છીએ એવા ભગવાન પણ સરળ થઈ જાય છે. આટલું જ માગે છે, બીજું કાંઈ વર્તનમાં બીજું કાંઈ માગતા નથી. એમ જ્યારે વર્તનમાં કચાશ રાખે નહીં તો ભગવાન તેને વશ થઈ જાય. કેટલા મોટા ભગવાન, અનંત અનંત બ્રહ્માંડોના બધા જીવો ભગવાનો બધા એમને વશ વર્તે છે. એ ભગવાન તમને વશ થઈ જાય એટલી મોટી વાત. એટલે તમે દ્રષ્ટિ બદલી જેવી છે. સત્સંગ કરો, સત્સંગમાં તમે આયા દ્રષ્ટિ બદલી જઈએ. આપણે દ્રષ્ટિ કેવી દ્રષ્ટિ છે, અવગુણ અભાવ લેવાની, કોઈ ખોજ કરવાની, હેરાન કરવાની, એ દાને થાય. ઉપરથી બધું જણાય, ભક્ત જણાય, પણ અંતરમાં આવી દ્રષ્ટિ આવી દાન થાય. બધાને લાગ આવે તો જાહેર પણ કહીએ કે આવો છે આવો છે આવો છે, પણ એ બધું મૂકીને સરળપણે વર્તે, મારી આજ્ઞા સરળપણે વર્તે, તો તમને ભગવાન વશ થઈ જાય છે. બહુ મોટી વાત છે. તે આપણે આ રીતે રાખવી અને આ રીતે વર્તવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઝિંઝાવદરમાં અલગ રૂપને શ્રીજરી વાત કરતા કહ્યું, માન બધા કામ બગાડી નાખે છે. ને આપણે માન જોઈએ છે, હવે વિરોધાભાસ છે, પણ સત્સંગમાં એ ના ચાલે. સત્સંગમાં પહેલાં પહેલું જ માન મૂકવું પડે. જો મહારાજે કહ્યું માન બધા કામ બગાડી નીકળે, જેમાં છાંટો પડ્યો માનનો એ બગડ્યું. લેસ પણ માન આવે એટલે બધા. મહારાજ આગળ વાત, સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. તો આપણે હજામત કરીએ, સત્સંગ તો કરીએ છે, તો મહારાજ એમાં ઝીણી વાત કહે. સત્સંગ કર્યાનો માન ટળવું અશક્ય છે, અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે. લો એટલે બધા આમાં આવી ગયા. માન અજ્ઞાનનું મૂળ છે. એટલે જેને માન હોય એ અજ્ઞાની જ છે. એટલે આપણે તો આ જાણપણું છે અને આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ મહારાજે તો વાત કરી છે કે જ્યાં સુધી માન હોય ત્યાં સુધી બધું કામ બગડે. સત્સંગ કરે છતાં માન રહી જાય તે મટવું બહુ કઠિન છે. જો આપણે સત્સંગ તો કરીએ છીએ પણ છતાંય મહારાજ કે માન રહી જાય. માનનું કોઈ ખંડન કરે, જો આપણે આપણે ઉપર ઉપરથી સત્સંગ કરીએ પણ ખરેખર જે માનનું ખંડન કરે ત્યારે વાત આવી જાય. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય, તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે. અલયાખા છે ને એવું થયું. બીજા બધા ઘણા બધા જેને માન, એટલે ટૂંકમાં માન બે ધારી તલવાર, ચેતતા રહેવું અને કાળતા જ રહેવું માન, અંતર્દૃષ્ટિ કરીને કે આ માન આવ્યું ત્યાં ઝપટ મારી તો આમ થાય. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય, તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે. સાવ સાચી છે. અંતર્દૃષ્ટિ કહીને ઊંડા પડે તો ખબર પડે આપણે માનના પુત્ર છીએ. ચારે બાજુ માન વીટાયેલું છે, તો જરા કોઈ અડે ને ધુઆપુઆ થઈ, ભગવાન હોય કે સંત હોય તો ધુઆપુઆ થઈ જાય. માનનું કોઈ ખંડન કરે એવી વાત છે. અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહીં. માન આપ માનને અડે તો ત્રીજું ચોથું નીકળે. અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહીં. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય, આ એક ભગવાનનો ખપ હોય એ આ બારી તો બચી જાય. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. ભગવાનનો ખપ હોય, બીજી ઘણી બધી વસ્તુ હોય છે એનો ખપ હોય તો કામ બગડે. પણ ભગવાન સિવાય, ભગવાન વિના બીજું કાંઈ હોય નહીં એવો ખપ હોય તો રસ્તો નીકળે. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. માન નજરે દેખાતું નથી. જોયું છે કોઈ માન નજરે દેખાતું નથી? માન નજરે દેખાતું નથી પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. મહારાજે કહ્યું બધાના 41માં કે ભગવાનનો ભક્ત હોય, ખરેખરો ભક્ત હોય, પણ જરાક માનની ચટકી હોય તો એ ખસે નહીં. પણ માન ભલા ભલા ભર ભલાને એમાં ફસાઈ જાય છે. તો આપણે ખાસ જાણવાની જરૂર છે. ભગવાનનો ખપ હોય એટલે જેટલું ભગવાનનો ખપ હોય એટલો માનથી દૂર રહેવાય, નહીં તો ચક્કરમાં આવી જાય. માન નજરે દેખાતું નથી પણ માન વિના બધા રસ ખોટા લાગે છે. સંતને મોક્ષદાતા જાણે ને દાસ થઈને સત્સંગ કરે તેને માન આવે નહીં. જો શરત આવી છે, સંતને મોક્ષદાતા જાણે, એ તો ચોખ્ખું એકદમ ચોખ્ખું જોઈએ. સંતને મોક્ષદાતા જાણે તો ઘણું બધું મોટું કામ થાય. સંતને મોક્ષદાતા જાણે ને દાસ થઈને સત્સંગ કરે જો આ વાત આવી, દાસ થઈને સત્સંગ કરે તેને માન આવે નહીં. હવે મહારાજ બીજી બધી વાત કરે છે, સૌ પાપોમાં મોટું પાપ, સૌ પાપોમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સૌ મોટા મોટું પાપ. હવે આ બધું હોવા છતાં છતાં ખિસ્સામાં રાખે છે આમાં, એટલે આપણે સમજ્યા જ નથી. સૌ પાપમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સત્સંગ તો બિલોરી કાચ જેવો છે, સત્સંગ તો બિલોરી કાચ જેવો નિર્મળ છે. દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય, કાચનો દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય. તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેઓ જ જાણવું. આપણે તકતો એમાં જોઈએ તો એક્ઝેક્ટલી તમે જેવા છો એવા જ દેખાય, પણ ઊંધું દેખાય એટલું જ. પણ તમે એને મહારાજ કે દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય, તો બધાને અનુભવ છે જેવું. અને પછી કાચ જેવું હોય એને એમાં દોષ દેખે એટલે પોતાનું રૂપ જુએ અને બગડેલું હોય અને છતાં કાચને ફોડી નાખે એ મૂર્ખ. કાચનો શું દોષ છે? તારું મોઢું એવું છે એ જોતો નથી. એટલે મહારાજે વાત કરી, દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય, કાચનો દોષ દેખે એટલે કાચ આવો છે આમ છે તેમ મારું રૂપ બગાડી નાખે. પણ તારું મોઢું જેવું છે એમાં કાચનો શું દોષ? કાચનો દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય. તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેઓ જ જાણવો. સત્સંગ મારા સત્સંગ તો દર્પણ જેવું છે. તમે કોઈના માટે જે ભાવ કલ્પો એ તમારામાં જ છે. મારા તપાસ કરવી પડે કે મારામાં દોષ છે તો અંતરદૃષ્ટિ કહી, તો સત્સંગ તમને અંતર સત્સંગ તમને વિલોરી કાચ જેવો લાગે. મુક્ત મુનિએ શ્રીહરિ કહેલી વાત ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા કે હું માન હોય તેને પગે લાગતો નથી. ફેંસલો કહી, હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો તે ભક્તને સ્વરૂપ કરી માનું છું. મહારાજાને ખભે લઈને ફરે એટલા રાજી થાય, પણ માન હોય એને પગે લાગતો જ નથી. હું માન તેને પગે લાગતો, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો તે ભક્તને સ્વરૂપ હરિ માનું છે. એટલે આ બાજુ આપણે ગાડી ચલાવી કે દાસ થવામાં આપણે રાજી રહેવું, સમજવું અને બસ આનંદ કરો. હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો તે ભક્તને સ્વરૂપરી માનું છું. સ્વરૂપરી માને એટલે બધાથી શ્રેષ્ઠ. દાસ બાજુ ગાડી હાંકી, દાસ થવું દાસ. અને મનમાં જ સવારે ઉઠતાની સાથે જ પહેલું જ વાક્ય બોલું, હું દાસ છું, ભગવાનના ભક્તને દાસને દાસ છું. પછી બીજા બધા વિચારો સૌરા આવે અને આપણને આગળ વૃદ્ધિ પમાડે. નહીં તો આપણે સવારે ઉઠતા સાથે ગમે એમ વિચાર ચાલતા હોય એ બ્રેક મારીને આટલું જ કર્યું તો આખો દિવસ તમારે સારું જાય. આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. બસ એની દાનત જ એવી હોય, હું ભગવાનનો દાસ છું એવી રીતે મનમાં આટી પડી જાય કે હું ભગવાનનો દાસ દાસનો દાસ છે. અમારું ધામ સર્વોપરી છે, ભગવાન અક્ષરધામ સર્વોપરી છે ને, અમારું ધામ સર્વોપરી છે. તેના નિવાસી આ સર્વે હરિજન છે. હવે ક્યાં રહેવું? મહારાજે કહ્યું કે મારું ધામ સર્વોપરી છે અને તેના નિવાસી આ બધા હરિભક્તો છે, તો કોનું ક્યાં વાત કરી? ભગવાન જ્યાં ભગવાનના હરિભક્ત બધા બધા મહારાજે કહ્યું અમારું ધામ સર્વોપરી છે. આ આપણે જાણી રાખો ગોટું. તેના નિવાસી આ સર્વે હરિજન છે. આપણે કોનો અવગુણ લેવાનો હોય? આ બધા આપણા કરતાં મોટા દેખાય છે, આપણા કરતાં મોટા દેખાય, એટલે આ મહારાજ આ રીતે વાત કરી. અમારું ધામ સ્વરૂપે તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારેય માન આવતું નથી. એટલે આપણે દ્રષ્ટિ બદલવાની છે. આપણે બાપ થઈને ફરીએ છીએ પણ દાસ થઈને ફરવાનું છે. અને દાસના લક્ષણ ખૂટા ખૂટ કરું તો આપણે સલામત રહે અને ભગવાનના ધામને પામીએ. આ બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારે માન આવતું નથી. હરિજનને આ લોકના સમજે છે ત્યાં બધી બાજી બગડે હોય. હરિજન એટલે બધા હરિભક્તો. હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પુરાવ્યા કરે છે, તેમાં તણાયા કરે છે, અધર્મવંશીથી દુઃખી થાય છે. જો મનુષ્ય ભાવ આવ્યો કોઈમાં બધી અવરી બાજી તો અવરો રસ્તો પકડો ગયા. કોઈમાં મનુષ્ય ભાવ લાવવાનો નહીં, બધા ધીરે છે. અને બીજું કાંઈ ન સમજાય તો ભગવાનની આજ્ઞા છે. ભગવાન જ કહે છે બધા દિવ્ય છે, બધા દિવ્ય છે. તો પછી આપણ બાપનું શું જાય છે? મહારાજ પોતે જ વાત કરે છે બધા દિવ્ય છે. અને આપણે માય જ લેવું દિવ્ય છે. અમે સમજાય ના સમજાય ભેજામાં ઉતરે, પણ જેમ બીજી આજ્ઞા મહારાજે કરી અને આપણે પાડીએ એમ આ આજ્ઞા છે, બધા દિવ્ય છે. એ રીતે આજ્ઞા અપાય અને આ સત્સંગમાં ક્યારે આપે આપણે હાથે કહીને આપણું બગડે એવું ના કર. ટૂંકમાં દિવ્યતા દીવ ભાવ બાજુ ગાડી હાંકવી, બધા દિવ્ય સમજવા એ બાજુ. બીજા વિચાર આવી જાય તો બદલવું, ત્યાં ને ત્યાં ડામવી દેવું. તો કામ થાય. અને જો માન જરાક આગળ વધે ને તો આ ચાલ્યા જ કરે, મનુષ્ય ભાવ આવ્યા જ કરે, અને તમે અસત્સંગમાંથી ફેંકાઈ જાઓ. હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભનો પૂર આવ્યા કરે, તેમાંથી તણાયા કરે, અધર્મ વંશથી દુઃખી થાય છે. કાર્યાણીમાં આવેલા સારંગપુરના જીવાખચન દરબારમાં શ્રી હરિજનોને વાત કહી. ધનસિંહને ત્યાગે પણ માન રૂપી વિષ તેથી પણ ભારે છે. એવા હોય ધનસિંહને ત્યાગ કરે, ઓછા હોય જવલ લે જાય, પણ તો એ નીકળે ખરે. ધનસિંહ ત્યાગે પણ માન રૂપી વિષ તેથી પણ ભારે છે. એટલે મહારાજ તમે ચેતવાની વાત કરે, તમે ચેતો. આપણે માન મારો શત્રુ છે એવો ભાવ જાગે તો શત્રુથી આપણે કેવા ટેવાયેલા છે, એનું નામ પડે ને કેટલી કચવાટ થાય, કંઈ ના કંઈ થાય. માનરૂપી વિષ જેમાં આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય છે. એટલી માટે બ્રહ્માને દુર્લભ એવા ગુણો હોય પછી દોષરૂપ થઈ જાય માન આવે. એટલે માન હળાહળ ઝેર છે એ આપણે જાણી રાખવું. અને જરાક જો માન આવવાનું થાય તો ચેતી જવું, જોકે બહુ અઘરું છે. આ મહારાજે વાત કરી છે કે ભલ ભલો હોય તો પણ માન રૂપી માનનો રંગ ચટકો પડે તો જ ભક્તિમાં બરકત હોય, ભક્તિ પણ અધૂરી રહે. માનરૂપી વિષ જેમાં આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય. જે ગુણ છે તે જ સ્વયં મોટાઈ રૂપ છે. જેમ ગુણ આવે તેમ દીન થાય, ગુણ આવે તેમ દીન થાય. નંબર જેમ જેમ ગુણ આવે, ગુણ બધા ગુણ એ તમારામાં ગુણ આવ્યા હોય એ કઈ રીતે ઓરે કે તે નમ્રતા આવે. જે ગુણ જે તે જ સ્વયં મોટા રૂપ છે. જેમ ગુણ આવે તેમ દીન થાય અને સંને આધીન રહે ત્યાં સુધી ગુણ શોભે છે. એટલે આ સત્સંગમાં આખી બીજી રીતે જોવાની છે. આ સત્સંગમાં તમે જાણી જ લેવું કે આ માન છે શત્રુ છે. આ સત્સંગમાં પગ પડ્યો તમે સત્સંગી થયા અને આ જાણી લેવું કે આ સત્સંગમાં એમ બધા દોષ તો બધા જ ઘણા છે, કામ ક્રોધ લોભ બધા, પણ માન છે એ બધું બગાડી બધું. સદાનંદ સાંઈ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 58. દેહ કુસંગ ને પૂર્વ સંસ્કારનું મોટાને જાણે તેવો થાય. સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના ફાગણ સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢરામ બધે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા,

ભજન કરતા હોય તો એની વાત છે, ન કરતા હોય તો હોઈ રહે. પછી મુક્તાન સાહેબ, હે મહારાજ, જે ભજન સ્મરણ કરવા બેસે, આપણે આખા દિવસમાં કંઈક તો 5-10 મિનિટ 25 મિનિટ કલાક તો ભજન સ્મરણ કરવાનું હોય, તો ત્યાં ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે, આ તો ચાલુ જ હોય. રજોગુણ તમોગુણ સત્વગુણ, સત્વગુણ તો ઓછું પણ રજોગુણ તમોગુણના વેગ તો ચાલ્યા જ કરે. 24 કલાક ધમાધમ સપનામાંય ચાલે, બધી તો એનું કેમ કરવું? મહારાજે મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, ક્યાંથી આવે? આપણે માણસ ગમે એવો શાંત બેઠો હોય પણ મનના તરંગો તો એવા ભયંકર છે, બહારની ગડબડ કરતાં અંદરની ગડબડ વધારે છે. બાબ કલા હોલ થાય, જોરદાર બધી વાતો થાય, ડામાડોળ વાતાવરણ હોય, પણ એના કરતાં અંદર મનનું તંત્ર બહુ મોટું છે. મન તમે લાગે નહીં, શાંત બેઠો હોય પણ અંદર ચકર ચકર ચકર ચકર બધું કેટલું ફરતું હોય. તો મહારાજે કહ્યું કે જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણ સુખ આવતું નથી, ક્યાંથી આવે? તે ગુણના વેગ કેમ ટળે? કાર્યકર પાસે ગયા હતા તો એ પૂજા કરતા હતા સવારે, તો પૂજામાં એક બાળક અહીં લટકે, એક બાળક અહીં લટકે, એને ટાળવા માટે આમ કર્યા કરે, ભજન કરે. હવે આ બધું સરકસ ક્યાં મજા આવે? હવે સરકસ ચાલતું હોય તો ભજન પ્રણનું ક્યાંથી મજા આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યાજી, એ ગુણનું પ્રવૃત્તિના કારણ તો દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. ગુણની પ્રવૃત્તિનું કારણ જે રજોગુણ તમોગુણ સત્વગુણ વર્તે એનું કારણ શું છે? ગુણની પ્રવૃત્તિનું કારણ તો દેહ કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. દેહ છે, કુસંગ છે. કુસંગ તો ભારે બધું, એક કુસંગના એક શબ્દ પડે ને તો એક શબ્દ એમાં કેટલું ચક્રો અંદર દોડાય, તમે ખ્યાલ ના આવે. એ કુસંગના શબ્દ શ્રીજી મહારાજે ઘસીને ના પાડે છે. કુસંગ તો કરવો જ નહીં, એક શબ્દ કુસંગનો હોય ને બધું તમે ચક્રાવે ચડાવે અને સુખ આવે નહીં. અને તે વખતે પૂરતું નહીં પણ કલાક, બે કલાક, બે દિવસ, 7 દિવસ પછી પણ એ જે કુસંગ કર્યો હોય ને એ આવીને ઊભું રહે. દેહ કુસંગ અને પૂર્ણા સંસ્કાર એ ત્રણ છે. તો દેહ તો આપણે સમજાય છે, દેહમાં આપણે કરીએ જે કંઈ આડું અવરું કરીએ, સવરું કરીએ, એ બધું વર્તાય છે, દેખાય છે. અને કુસંગ, કુસંગ તો કરવો જ નહીં. અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. પૂર્વ સંસ્કાર તો તમે જે કર્યા હોય, પૂર્વ કર્મ કર્યા હોય, અથવા અત્યારે કલાક પહેલાં જ કર્યું હોય કંઈ, એ પણ નડે.

0: દેહ કંઈક પુરુષ સંસ્કાર ત્રણ છે, તેમાં દેહના યોગે કંઈ જે ગુણ પ્રવર્તતા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કંઈ ટળી જાય છે. હવે ઊંચી કક્ષાની વાત છે, થોડું સામાન્યની વાત નથી. જે ખરેખર ભજન સ્મરણ એની સમજ હોય કે આ ભજનથી શું લાભ થાય છે, કેટલો ગેરલાભ છે, એ બધી ખબર પડવી જોઈએ, તો એમાં દ્રષ્ટિ પડે. નહીં તો આમ હાલ્યા કરે બધું ભજન ગણબર ગોટા પર બહુ મોટા છે. તેમાં દેહને એવું કે કંઈ જે ગુણ પ્રવર્તતા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કંઈ ટળી જાય છે, અને કૃષ્ણને કંઈ પ્રવર્તતા હોય તે સદને સંગે કંઈ ટળે છે, અને કુસંગે કરીને જે કુસંગની વાત હોય એ સંતને સમાગમ કંઈ ધોઈ નાખે બધું કુસંગ તમે. અને જે રજોગુણ તમોગુણના વેગ એ બે કંઈ પણ ના ટળે તે તો કોઈક પૂરના ભૂંડા સંસ્કારને યોગે કંઈ છે, માટે ટળવા ઘણા કઠિન છે. અને રજોગુણ તમોગુણના વેગ એને રજોગુણ તમોગુણના વેગ એ બે કંઈ પણ ના ટળે બે કંઈ ના ટળે તે તો કોઈક પૂરના ભૂંડા સંસ્કારને યોગે કંઈ છે, માટે ટળવા ઘણા કઠિન છે. ઘણી વાર આપણને થાય જે ભજન સ્મરણ કરતા હોય એને કંઈક વિચિત્ર વિચારો આવે, અને એ ટળવા ઘણા કઠિન છે. ભાઈ કે એનું કારણ છે પૂર્ણા સંસ્કાર છે. પૂર્ણા સંસ્કાર નહીં, ભૂંડા સંસ્કાર. પૂર્ણા ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને માટે ટળવા ઘણા કઠિન છે. પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું છે, પૂર્ણ સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? સીધો આ વાત ઉપર આવી ગયા, મલિન સંસ્કાર હોય તે કેમ ટળે? છે જ મલિન સંસ્કાર, હવે કેમ ટળે? ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો હોય તો રાજીપો થાય, તેના ગમે ત્યાં મલિન સંસ્કાર હોય તે નાશ પામે. અતિશય મોટા પુરુષ એટલે આનંદાનંદ સ્વામીની વાત કરે છે, તો એમનાથી કોઈ મોટા હોય ને એની વાત કરે તો શ્રીજીમાં જ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ એટલે ગુણાતીત, બીજી વાત નહીં, ગુણાતીત સંત હોય એવા મોટા હોય, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય એમને ના ટળે, રાજીપો લેવો પડે. જે અતિશય મોટા પુરુષ હોય પણ તો એ રાજીપો તો લેવો પડે, એમને હવામાં કાંઈ ના થાય, પણ થાય ખરું. આવા ભૂંડા સંસ્કાર હોય, મલિન સંસ્કાર હોય એ નાશ પામે ખરા, પણ અતિશય મોટા પુરુષ નો જોગ હોય અને પછી એને સમજીને વિચારીને એ જે વાત કરે છે એ ધારે અને આગળ વાત બને. તો શ્રીજીમાં જ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કારો તે નાશ પામે. તો જે આપણને તો મળ્યા છે શાસ્ત્રીમાં, યોગીઓમાં, પ્રમુખ સાહેબ મહારાજ બધા મળ્યા છે, પણ કેમ ટળતા નથી? કેમ ટળે? તો એનો રાજીપો લીધો નથી. મોટા પુરુષ મળ્યા છે ખરા, પણ એનો રાજીપો લીધો નથી. જેવો છે એવો રાજીપો, સામાન્ય રાજીપો તો હોય છે, એ તો મોટા પુરુષ તો બધા ઉપર રાજી જ હોય છે, રાજી રાજી. પણ જે ખરેખર રાજીપો લેવો હોય એ રાજપો થાય ત્યારે આ મલિન સંસ્કાર નાશ પામે અને શાંતિ શાંતિ થઈ જાય. અને મોટા મોટા રાજપો થયો હોય તો રાખ હોય તે રાજા થાય, રાખ હોય રાજા. એટલે આવા દ્રષ્ટાંતો આપે. બહુ દિન હતા એ ગુણાતીયાન દ્રષ્ટિ પડી ગઈ તો રાખ લાકડા ભારો વેચતા હતા, એમાં દિવાન થઈ ગયા, કેવી મોટી પદવી પામે. અને એવા બધા ઘણા દ્રષ્ટાંતો છે સત્સંગ. તો પણ મોટા પુરુષ હોય, જેવા તેવા પુરુષની વાત નથી, અતિશય મોટા પુરુષ હોય અને એનો રાજપો થાય તો કામ થાય. રાખ હોય તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય, ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય. આપણે અમે આ બાજુ ગયા હતા ઉત્તર ગુજરાતમાં એક ગામમાં, ત્યાં એક હરિભક્ત હોય યોગીઓ પાસે આવ્યા તો રાત્રે સપનામાં ધડાધડ આખો દિવસે બધું ભક્ત ચિંતામણી હરિલા કલ્પ કરું આ બધું વાંચે, આખો દિવસ 12 કલાક સારી પ્રવૃત્તિમાં જાય, પણ તો રાત્રે ભૂંડા સ્વપ્ન આવે અને કોઈનો ટાંગો ભાગ્યો હોય, કોઈને માથું ઉડાડ્યું હોય એવા સ્વપ્ન આવે. અને 12 વર્ષથી એવા સ્વપ્ન આયા કરે અને સુખ જ ના આવે. દિવસ બધી પ્રવૃત્તિ કરી અને રાત્રે યોગી આપણે દ્રષ્ટિ કરી સહી ગયું. એને સાચે દિલથી સાચા ભાવથી આ વાત કરી અંતર ખોલી દીધું, યોગી આપણે દ્રષ્ટિ કરીને ટળી ગયા બધા. અને ગમે ત્યાં ભૂંડા પ્રાપ્ત રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ પામી જાય. એટલે ગમે તો વિઘ્ન આવવાનું હોય, દેહ કરીને જીવ બધું કોઈ પણ રીતે વિઘ્ન, મોટું વિઘ્ન હોય તે નાશ પામી જાય. નહીં તો આપણે ઘણાને એમ થાય કે આટલા સારા ભક્ત હતા કેમ આવું થયું, કેમ મૃત્યુ પામ્યા, કેમ પછી મૃત્યુ પામ્યા પણ એ એના ભલા માટે છે. એનું મોટું વિઘ્ન એ સંસ્કાર સાહેબ ભૂસાઈ જવાના હતા, એને અટકાવી દીધા મહારાજે અને આટલા પતાવી દીધું. એટલે આપણને દેખાય કે આને કેમ મૃત્યુ આવ્યું, કેમ આવું થયું, પણ એ સીધીમાં જે કરે છે ભગવાન કરે સારું જ કરે છે. આપણને સમજાય નહીં, દેખાય નહીં, પણ જો આપણે ગણાત્રા સાહેબ હતા લક્ષ્મીદાસ ગણાત્રા રાજકોટના, તો શાસ્ત્રીમાંના દર્શને ગયા. શાસ્ત્રીમાં કહું કે એક દિવસ રોકાવ, તો એમને કહું કે સ્વાઈ મારી નોકરી જશે, એક દિવસે રોકાય નહીં. શાસ્ત્રીમાં કહ્યું કાંઈ નહીં થાય રોકાવ, તો રોકાયા અને નોકરી ગઈ. પણ નોકરી ગઈ, પણ એ નોકરી ગઈ સારું થયું નોકરી ગઈ, કારણ કે પછી બીજા ધંધો કર્યો, પેટ્રોલનો ધંધો કર્યો, તેમાં ઘણી કમાણી થઈ. હવે નોકરીમાં તૂટ તૂટ તૂટ તૂટ ચાલ્યા કરે છે, મહિને 200 જે પગાર હોય, પણ હવે નોકરી ગઈ અને મોટો વેપાર ધંધો કરવા લાગ્યા. તો જો એ આપણને દેખાય કે આ જો એટલે જે કટ કર્યું હોય તો એવું થાય. જો સ્વામીએ કહ્યું અને માજા અને નોકરી ગઈ આવું થયું. પણ મોટા પુરુષ સંબંધમાં આવે એથી ગમે થાય, ઊંધું છતું થાય પણ સવરું જ પડે અને સારું જ થાય. પછી વળી આનંદનાથ સ્વામી પૂછ્યું છે, શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય? હવે ઉપાય શું કરું તો મોટા પુરુષ રાજી થાય? ઉપાય એટલે પછી શ્રીજીમાં જ બોલ્યાજી, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટનું વર્તે, બધું હવે મોટા પુરુષ બધું જાણે છે, અંદરનું બહારનું તમે તમે ના જાણતા એના કરતાં વધારે જાણે છે. હવે એની આગળ છુપાવીને શું વાત? તો જે પણ એને એમ થાય કે આ મોટા પુરુષ છે, આપણે એમને વાત કરીશું, એ બીજાને કહેશે, આમ કરશે તેમ કરશે, એને વિશ્વાસ ના આવે એટલે નિષ્કોટપણે વર્તાય નહીં. પણ જો પ્રથમ નિષ્કપટ વર્તે, જેવું છે એવું તમે જરાક પણ કપટ રાખે નહીં, બધી વાત કરી દે, તો પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટ વર્તે અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે પણ દેહ કંઈ સરળ નમતો રહે તો એની ઉપર મોટા રાજી થાય છે. એટલે આટલું બધું કરવું પડે, આમ ગલી પચી કરે રાજી ન થાય. આપણે આમ સાઈન આમ કરવું એમ રાજી થાય, બધું જાણે એ નભાવે છે આપણને, રાજી રાખે છે, એમને રાજી કરવા માટે એ આપણને રાજી રાખે છે, આપણે ખબર પડતી નથી પણ એટલે આવી ગોલમાલ ચાલ્યા જ કરે. પણ ખરેખર મોટા ભગવાન જાણે, ભગવાન જ છે એવું રાતે જાણે ને અને બધું દિલ ખોલીને બધું વાત કરે તો કામ થાય. પછી પ્રથમ તો મોટા સંસાર નિષ્ફળ વર્તે અને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા એ સર્વેનો ત્યાગ કરે. સર્વેનો ત્યાગ કરે એટલે અંતર તો રહે, અંદરમાં તો રહે પણ ત્યાગ કરે એટલે મોટા પુરુષ આગળ એ પોતાનો સ્વભાવ લક્ષણ છલકાય નહીં તો કામ થાય. ને નારૂપત નારા હતા વડોદરામાં ગાયકવાડના સરકારના, તો એમને એક હરિભક્તે એમની પાસે 100 રૂપિયા લીધા હશે પણ આપી શકતા નહોતા એટલે આળાવરી તરી જાય એમને જુએ. અને નારૂપંત નાણા આવ્યા અને ગોપાલ સ્વામી સાથે એ હરિભક્ત બેઠા હતા, તો હરિભક્ત ગોપાલ સ્વામી એ હરિભક્ત ઊભા થયા અને જવાબ તૈયારી કરી, તો સ્વામી કે કેમ શું કા શું કામ છે કેમ જાઓ છો? તો કે સ્વામી નારૂપંત નાણા પાસે મેં 100 રૂપિયા લીધા છે, હવે એ મને જોશે એટલે તમારી એમને હોય તો અપમાન કરે તો વાંધો નહીં, તમારી આગળ મર્યાદા તોડીને અને મારું અપમાન કરશે, એ મારું અપમાન કરે એનું ના નથી પણ તમારી આગળ એ બધું કરે એ મને ઠીક ના લાગે એટલે હું જોઉં છું. મારા ગોપાલસિંહ બેસ કાંઈ નહીં થાય. અને નારૂપંત નાણા આવ્યા અને હરિભક્તજીને સીધા એની પર તૂટી પડ્યા, આમ છે તેમ છે રૂપચો હરામખોર છે, અને સ્વામીની મર્યાદા રાખી નહીં અને બે ફોર્મ બોલવા લાગ્યા. તો સ્વામીએ દ્રષ્ટિ કરી, અધિકાર આવો, બે શબ્દ બોલ્યા, અધિકાર આવો અને એને દેશ નિકાલ થયો અને બધું બધી મોટી કહાની છે એવું થયું. મહારાજે આજ્ઞા કરેલી ગાયકવાડ સરકારને કે અમારા હરિભગત છે એને કંઈ વિઘ્ન આવે તો તમે દેશ નિકાલ કર્યો, દેહાડ દંડ દેતા નહીં, એ બધું કર્યું. એટલે એમાંથી ઉગર્યા પણ નાનું પણ નાના એ મર્યાદા તોડી અને ગોપાલ સ્વામી આગળ ગમે બોલી ગયા તો ગોપાલ સ્વામી દ્રષ્ટિ કરી, કુદ્રષ્ટિ કરી કે અધિકાર આવો, અને એમાં બધું મોટી કહાની થઈ ગઈ. એટલે અંતરમાં તો હોય બધા કામ ક્રોધ લોભ હોય, પણ મોટા પુરુષ આગળ સંત આગળ એ મર્યાદ તોડીને બેફામ વર્તે એની વાત છે. પણ અંતર તો જે મહારાજે કહ્યું, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે તો ત્યાગ કરે તો પછી બાકી શું રહ્યું? પણ આવી રીતે કે મોટા પુરુષ આગળ જેમ તેમ વર્તે નહીં, અંતરમાં તો હોય બધા દોષો, અને સંતનો ગુલામ થઈને રહે, અને સંતનો ગુલામ થઈને રહે એ પણ ગુલામ તે વખતના જમાનામાં, પહેલાં જમાનામાં ગુલામ હોય એ નોકર શેઠ સાથે ચાલતો હોય અને કોઈ કાદવ કીચડ આવે તો હુઈ જાય અને શેઠ એના ઉપરથી ચાલ્યા જાય, એવી બધી ગુલામી આવી હતી. તો મહારાજે કહ્યું કે સંતને ગુલામ થઈને રહે, હવે તો બહુ મોટી વાત છે. પણ તોય ટૂંકમાં સંત આગળ કોઈ કપટ ના કરવું અને નિર્માની થઈને રહેવું, સંત મોટા સંતની વાત છે, તો આવું રહે તો બધું કામ થાય. અને અંતરમાં માન ટળે ભાવે રહે, માન ટળે ભાવે રહે એટલે જો આપણામાં માન તો છે જ, ભારો ભાર માન છે, પણ માન ધારે આ બધા હરિભક્તો છે એને પગે લાગવાનું હોય તો માન ટળે ભાવ એટલે પાને દાબી દઈ અને પગે લાગવું, જય સ્નાન કરવા બધા એટલે માન ટળે ભાવે કહે. ભલે માન છે પણ આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે આ રીતે રહે એટલે માન ટળે ભાવે કહેવાય. કે છે માન તો છે પણ ટળે ભાવે એટલે જ્યાં આ માન રાખવું જોઈએ ત્યાં ના રાખે અને એવી રીતે વર્તે એ વાત છે. અંતરમાં માન ટળે ભાવે રહે પણ દેહે કંઈક સરળ નમતો રહે. બધા જે સ્નાન બોલે આ જે બધું હોય બધું રહે, અંતર ભલે માન હોય પણ તોય ઉપરથી બધા નમતો રહે અને આવી રીતે વર્તે તો એની ઉપર મોટા સંત રાજી થાય છે. એટલે આટલું બધું કરે તો મોટા પુરુષ રાજી થાય, રાજી થાય એટલે બધું કામ બધું જે ના ધાર્યું એવું કામ થઈ જાય. આવતી કાલે આગળ ચલાવીશ. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. અક્ષર ડેરી સાર સતા. બધું મહારાજ સ્વામીનું છે, આપણા મા બાપ છે. એ પૃથ્વી પર આવ્યા અને અનંતનું બધાનું કામ થઈ ગયું. જો ભગવાન એ ના આવ્યા હોત તો આપણે ડોલમ ડોલ. એટલે સાંઈ બાપાએ બધાને યાદ કર્યા અને આપણા માટે દેહ ઘસી નાખ્યું, બધું કર્યું. પણ એમના અંતરમાં બધા માટે પ્રેમ હતા. જો આપણે એક પ્રસંગે એક જયંતી બાપાએ હાર ઉપાડ્યો અને બાપાએ કહ્યું કે તમને બધાને એક એકને મળાય એવું નથી, પણ આ બધાને હાર પહેરાવ એમ માની લેજો. એટલે આપણે પણ એવું જ છે કે બધાને મળવું અશક્ય છે બધાને, પણ અંતરમાં ભાવના રહેશે બધાને મળીએ, એક એકને મળીએ. પણ હવે અશક્ય છે, સમય નથી, તમને ટાઈમ નથી, અમને ટાઈમ નથી, એવું બધું બની ગયું છે. એટલે પણ માની લેજો બધા બધાને મળ્યા છે. અલૌકિક દ્રષ્ટિએ, દીવ દ્રષ્ટિએ આપણે તો દેહ નથી, આત્મા છે. એટલે આત્મા તો આત્માથી અક્ષરથી કોઈ મોટું નથી. એટલે આપણે બધા અક્ષરરૂપ છીએ અને અક્ષરથી પર કોઈ નથી. અને અક્ષર મુક્તો બધા એક છે, કોઈ અલગ નથી. એટલે એમની પંક્તિમાં આપણે ભરવાને, આજે ગમે એવા હોઈએ, વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે. પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે, આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે. મહારાજે કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, હરિભક્તો કોઈ મનુષ્ય નથી. અને અમે જે આ વાત કરીએ છીએ, જીભ જાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા નથી. પણ વિમુખને તો તલ માત્ર છે, એ મેરું જેટલું લાગે. આવું છે. એટલે મારા શું કહેવા માગે છે કે આ બધા દિવ્ય છે. મારા સંબંધમાં આવ્યા, મહારાજની ઉપાસના નિષ્ઠા થઈ, અક્ષર પુરુષની નિષ્ઠા થઈ, બધા દિવ્ય છે બધા. અને એમાં દોષ પરઠીએ એ આપણી ખામી કહેવાય. અને એટલે મારે કોઈ મનુષ્ય નથી, આ બહુ મોટી વાત છે. દેખાય છે મનુષ્ય જેવા, દેખાય છે મનુષ્ય જેવા. આપણું કામકાજ કેટલું બધું હોય, પેન્ડિંગ હોય, લબડતું હોય બધું, પણ તો કોઈ મનુષ્ય નથી. આપણે પરથી પર છીએ. આપણે કેટલા જન્મના પુણ્યના અંતે આ સત્સંગ મળ્યો છે. સત્સંગ જેવી તે વાત નથી, સત્સંગ કેટલા જન્મના પુણ્ય, આચરણના પુનઃ ભેગા થયા પછી સત્સંગ મળ્યો છે એટલે સત્સંગને દ્રઢ કરીને પાકું રાખજો. ગમે એમ થાય, બીજું બધું તો આવે ને જાય, આવે ને જવાનું છે. આપણે આ અત્યારે સગાવાલા છે બધા, આ જન્મમાં તો બરાબર છે, બીજે જન્મે બધા ભેગા થવાના છો. કોઈ ક્યાં કોઈ ક્યાં કોઈ ક્યાં, એટલે તો એ બધું ખોટું છે. સાચું આ સત્સંગ જે આપણને મળ્યો, સત્સંગનો વારસો મળ્યો, સત્સંગ કરીએ છીએ, એ જ બધું સાચું છે. એટલે મહારાજે તો ખૂબ મહિમા કર્યો. મહારાજે કહો અનંત બ્રહ્માંડનો રાજા હોય, એક બ્રહ્માંડનો રાજા એટલે કેટલું કહેવાય. આઇન્સ્ટીન ને ન્યૂટન ને બધા આવી ગયા એક બ્રહ્માંડ, મૃત્યુલોકમાં જ આવી ગયા તો, અને 14 લોક છે. અને બ્રહ્માંડ તો અણુ અણુ જેટલા છે ભગવાનની આગળ. એક અણુ રાઈનો દાણો હોય એની અંદર બધું 14 લોકને બધું આવી જાય એવા. એટલે મહારાજ ખાસ આપણને અહીં પધાર્યા તો આપણને મનુષ્ય જેવાય બનાવ્યા, નહીં તો મહારાજ કે એક એકને સામર્થ્ય આપે તો બ્રહ્માંડો તોડી નાખે હોય. એટલે મહારાજે છુપા રહ્યા અને આપણને છુપા રાખ્યા કે મૂળ છે સ્વભાવ ટાળવાનો છે, વાસના પ્રકૃતિ ટાળવાની છે, બીજું બધું પહોંચી રહેશે અને આ નહીં થાય. એટલે મહારાજે આ બધી યુક્તિ કરી છે, આપણને મનુષ્ય જેવા બનાવ્યા છે કે આપણે ચું ચું કરીએ. અને બહુ મોટું કામ થયા સત્સંગ જઈ રહ્યા, સત્સંગ જેને મળ્યો અને દેવ ભવ બ્રહ્માદિકને આ સત્સંગનો જોગ નથી. ભલે ગમે હોય, અમે યોગી આપા ભેગા ભાદરા હતા, ભાદરા ઊંડ નદી ત્યાં વળ છે મોટો. પછી યોગી આપા કહે કે આ દેવો અહીં આટા મારીને જતા રહે, તો અમે કહ્યું કે અહીંને પગે લાગતા કેમ નથી, આટું મારીને જતા રહે. તો સ્વામી કે ચોકી છે આવી જ ન શકે. એટલે આ બહુ બહુ મોટી વાત છે, આપણને મળી ગઈ છે, સહેલાઈ છે, મળી ગઈ છે. ગમે એટલું આપણે પૂર્ણ દાન ગમે એટલું કર્યું હોય પણ ઓલા બીડ હોય છે ને ઓક્શન, હવે 1,00,000 પાઉન્ડની વસ્તુ તમને 10,000 પાઉન્ડમાં મળી જાય બીડમાં, તે એને જેવું નથી. આપણે સાવ મફત મળી ગયો સત્સંગ, મારાની દ્રષ્ટિએ સાવ મફત. પણ હવે આપણી ફરજ છે કે એને દ્રઢ કહીને રાખવી, આપણે કાણું પાકીટ રાખવું નહીં નીકળી જાય સત્સંગ. અને આપણે એક જરાક અપમાન થાય સત્સંગ મૂકી દઈએ. આપણે તમને કોઈ હરિભક્તો હરિભક્તો કે અને તમે મારા સાઈને મૂકી દે, આવું થાય તેથી બહુ કાચક કહેવાય. એટલે એટલું રાખવું સત્સંગ, ગમે એમ કંઈ છોડવું નહીં. સત્સંગ છૂટ્યો તો બધું પતી ગયું. હવે કેટલા જન્મની કમાણી છે ખોઈ નાખે એવું થાય. એમ કોઈ અબજો કરોડો અબજો પાઉન્ડ કમાયો હોય પછી એક કંઈ ભૂલ થાય ને દેવારું ફૂકે એના જેવું થાય. સત્સંગ તો ગમે એમ કહીને આ ખાસ ભલામણ સત્સંગ મુક્તા નહીં. એક બે જો આપણે આ લાઈન બેઠી છે ફ્રન્ટ લાઈન, હવે આમાં ત્રીજી લાઈનનો કોઈ આવે અને તમને કહે કે તમે અહીં બેસો ને ઓલાને ફર્સ્ટ લાઈનના ત્રીજી લાઈનમાં મોકલે, શું થાય? સત્સંગ મૂકી દઈએ, અને મૂકી દઈએ એવો નહીં, ગારો દઈએ, જોખી જોખીને 5 મણની 10 મણની. તો જે આ કેટલો કાચો સત્સંગ કહેવાય. સત્સંગ આપણે જોયા છે મહારાજના વખતથી, સત્સંગ જે રાખ્યા છે ગમે એમ કહીને રાય રાય હાલ બેહાલ થઈ ગયા હોય, પણ સત્સંગ કહીને રાખ્યો છે. એટલે એવી રીતે સત્સંગ, સત્સંગ છે બધું જ છે. સત્સંગ ગરે બીજું બધું ગયું, ભગવાનનો સંબંધ જ કટ થઈ જાય, આવી વાત છે. તો જો આપણે વાત કરતા હતા કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, કેટલી મોટી વાત, અનંત બ્રહ્માંડનો રાજા, પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો આપણે આ જે આપણને સત્સંગ મળ્યો છે કેટલી મોટી વાત. અનંત બ્રહ્માંડનો રાજા કરતા પર થઈ ગયા આપણે, પણ આ સત્સંગ તો મળ્યો પણ છૂટી જાય, લપસી જાય, કાણું પાકેટમાંથી સત્સંગ જતો રહે, એ બધું નહીં કહે. આપણે 2 પાઉન્ડ 10 પાઉન્ડ હોતા કેટલું સાચવીએ છીએ. અમારે દેશમાં તો બંડી હોય ને એની અંદર મૂકી રહે, અને બસમાં ટ્રાવેલિંગ કરતા હોય ને બસમાં તો 15 કલાકે હાથ ઓટોમેટિક જાય. તો એટલે આ 1000 પાઉન્ડને આપણે આટલું સાચવીએ છીએ. સત્સંગ, સત્સંગને કાંઈ દરકાર જ નથી કરતા, આમ બહુ કાચું. એટલે સત્સંગ દ્રઢ કહી નાખે. સત્સંગ છે બધું જ છે, ભગવાન છે, અને ભગવાન છે એટલે આપણું બધું આવી ગયું. તો આ સત્સંગ કટ અને ભગવાનની સંબંધ કટ થઈ જાય, એટલે આપણે આ સત્સંગ દ્રઢ. માન અપમાન થાય ગમે થાય, પણ સત્સંગ મૂકતા નહીં, સત્સંગ દ્રઢ કહી રાખે, એટલે આપણી જીત થઈ ગઈ. શાસ્ત્રીમાં કેટલો દાખલો કર્યો છે, એમના વખતમાં યોગી આપણ શાસ્ત્રીમાં પ્રમુખ સ્વામીમાં કેટલો દાખલો કર્યો, અને આપણને બોલાવે છે, પગે લાગે છે, અને તો આપણે આમ રિસાઈએ, ઠરડાઈએ, મરડાઈએ, એવું ના કરું. દાસના દાસ થવાનું છે. તો સત્સંગની બહુ મજા આવે છે, દાસના દાસ થયો ને ખૂબ મજા આવે. બાપનો બાપ થયો એ ટલ્લે ચડે, એને કોઈ પૂછે નહીં. એટલે આપણે નમ્રતા, દિવ્યતા, દિવ્ય ભાવ હોય, નમ્ર ભાવ હોય, અને સત્સંગ આજે તમે ડીલ કરો છો ને, બે બિઝનેસમેન હોય તો આમ આમ આમ નથી કરતા, ગરમ આ માલ લેવો તો લઈ લો ને તો ગેટ આઉટ. આપણે પગે લાગીને કેટલી ગરજ રાખીએ છીએ, તો સત્સંગ પણ એ ગરજ રાખવી તો આપણે કામ થઈ જાય. સહેદાન સ્વામી મહારાજ.
0: હરિભક્તોમાં શુદ્ધ ભાવ હોય ને જો થોડો જ ગુણ હોય તો પણ શ્રીહરિ તેને મેરુ સમાન માને છે. હરિભક્તો એટલે અમે તો બાકાત રહી ગયા. સંતો બધા માટે છે. હરિભક્તોમાં હરિના

ભક્ત જે હરિના ભક્ત એ બધા માટે છે વસ્તુ. હરિભક્તોમાં શુદ્ધ ભાવ હોય ને જો થોડો જ ગુણ હોય, શુદ્ધ ભાવ હોય, જેમ શુદ્ધતા હોય હૃદયની, મનની શુદ્ધતા હોય, અને પછી બીજા થોડા ગુણ હોય, બહુ ઝાઝા ના હોય, તો એ મહારાજ કે એ ચડે. હરિભક્તોમાં શુદ્ધ ભાવ હોય ને જો થોડો જ ગુણ હોય તો પણ શ્રી હરિ તેને મેરુ સમાન માને છે. એટલે શુદ્ધ હૃદય, શુદ્ધ મન, શુદ્ધ હોય એ અગત્યનું છે. એને એના માટે માર્ગ ગણાય. બીજા બધા બીજી બધી પ્રવૃત્તિ બીજું બધું હોય એ મારા ગણે, પણ થોડુંક જ. પણ શુદ્ધ ભાવ હોય, હૃદયની શુદ્ધિ હોય એ ચડે. ખાલી એક જ શુદ્ધ ભાવ હોય, બીજું કાંઈ ના હોય, તો એ મારા મેરુ સમાન માને છે. સમજ્યા? ભયો ભયો શુદ્ધ ભાવ હોય, હૃદયની શુદ્ધિ, મનની શુદ્ધિ હોય, થોડોક જ હોય, થોડોક, પણ બીજા બધા ઘણા ગુણો કરતા વધી જાય. તો બીજા બધા ગુણો હોય પણ થોડાક જ હોય, ઝાઝા હોય, પણ હૃદયની શુદ્ધિ હોય જરાક જ, એ મહારાજ મેરુ સમાન ગણે છે. મેરુ એટલે આપણા હિમાલય કરતાં 10 ગણું મોટું, 10-100 જે એના કરતાં મોટું. એટલે મહારાજ હૃદયની શુદ્ધિ હોય, મનની શુદ્ધિ હોય, એને મેરુ સમાન ગણે છે. એટલે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર એ બધાને કાઢવા માટે અપનાવવા, ભેગું કરવાની, એ બધું કાઢવાનું છે તો હૃદયની શુદ્ધિ થાય. કામ, ક્રોધ એ બધું બગાડી નાખે. તો બીજી ઘણી બધી સેવા હોય, બધું હોય, પણ કોળીની કિંમત થઈ જાય. તો હૃદયની શુદ્ધિ વધારવી, હૃદય એક જોવું કઈ રીતે હૃદયની શુદ્ધિ વધે છે એ મનમાં ધારવું, અને પછી એ પ્રમાણે કરવું. જે હરિભક્ત હોય તેને એકબીજાના દાસ થઈને રહેવું, બસ આ શુદ્ધ અંતઃકરણ શુદ્ધિ જે મહારાજ પહેલાં કહીને, થોડોક જ શુદ્ધિ હોય અને બીજા બધા ઘણા બધા દોષો હોય, બધું માર ગણતા હોય, તો શુદ્ધિ દાસ ભગવાનના દાસના દાસ થવો એ શુદ્ધિકરણ તમારી થાય. ભણાડું જેટલા જીવને સંબંધે કહીને શુદ્ધિ થાય. જે હરિભક્ત હોય તેને એકબીજાના દાસ થઈને રહેવું. બાળકો ભૂલતા હતા, એમાં એક વાત આવી, એકબીજાના દાસ થઈને રહેવું. બહુ સહેલું છે એકબીજાને દાસ થઈને. અઘરામાં અઘરું છે, અઘરામાં અઘરું દેખાય, સહેલું બોલવામાં ફરાક દેન બોલી નાખે, પણ વર્તવાનું આવે ત્યારે કેટલી બધી ઘૂંચ બધી નીકળી, અંદરથી બધી ઘૂંચો નીકળે અને શુદ્ધ થતું જાય ત્યારે દાસ થાય.
જે હરિભક્ત હોય તેણે એકબીજાના દાસ થઈને રહેવું. જો આ શુદ્ધિકરણ માટે જીવની શુદ્ધિ, અંતરની શુદ્ધિ, મનની શુદ્ધિ, આ બધા માટે દાસ થઈને રહેવું, એકબીજાના દાસ થઈને રહેવું. જે બોલવામાં સહેલું છે પણ કરવામાં બહુ અઘરું પડે છે. બધી કેટલી ગાંઠો મનમાં હોય બધું છોડવી પડે. બધા કોઈ માટે રાગ દ્વેષ રહે નહીં એ બધું કરે તો એક જરાક જ ગુણ હોય, આવો ગુણ હોય દિલની શુદ્ધિકરણ માટે, તો એ ચડી જાય. બીજા આનંદ દોષને બધું મારા ગણતા નથી. જેમ આ દેહ અંદર બહાર નકશી મરીન છે, પણ અણુ જેટલા જીવને સંબંધે કરીને શુદ્ધ દેખાય છે. જે હરિભક્ત હોય તેણે એકબીજાના દાસ થઈને રહેવું. મહારાજને આ ગમે છે, એકબીજાના દાસ થઈને રહેવું. એ ભગવાન પાસે તમને લઈ જાય આ ગુણ. એકબીજાના દાસ થઈને રહેવું એ તમે ભગવાનની પાસે નજીક ને નજીક પહોંચો. નહીં તો આમ બાજુમાં જ હોય પણ તો લાખો ગૌ છેટો બાજુમાં જ હોય એ રીતે ગણતરી કરવાની નથી. પોતાના મનમાં પોતાને અધિક માનવો નહીં. હવે તો હોય છે, રહે છે, પછી કરવું શું? પોતાને અધિક ના મને કરવું છે હજામત. એટલે પોતાને અધિક માને ત્યાં બધી બાજી બગડે, ગંદવળ ઊભું થાય અંતઃકરણમાં. પોતાને અધિક માનવું નહીં. દરેકને આવું રહે, પોતાને અધિક માને, ગમે એટલું જ્ઞાન ધ્યાન બધું કરે પણ પોતાને અધિક તો માને જ. પોતાના મનમાં પોતાને અધિક માનવું નહીં. અધિક મનાય તેટલો કુસંગ ગણાય. ઠેઠ કુસંગમાં નાખી દીધા. બીજું બધું, બીજા બધા ઘણા ગુણ હોય બધું તો કુસંગ. જો પોતાને અધિક માને કુસંગ, ભયંકર કુસંગ મારાની દ્રષ્ટિએ. પોતાના મનમાં પોતાને અધિક માનવણી, અધિક મનાય તેટલો કુસંગ ગણાય. ભગવાન અને સંત ભેગા રહે ને મતી ન ફરે. ભગવાન સંત મહારાજ ભેગા કેટલાય રહેતા હતા, સાથે ને સાથે ફરતા હતા. ઓલો તમારે સુક્કા મહારાજ, તો મહારાજ પાસે રહ્યો 200 મણ સાકર ખાઈ ગયો. એટલે એટલા બધા લાડુ ખાઈ ગયા મહારાજ ભેગા રહે. પણ તો મહારાજને અમથો અમથો કે મહારાજ કે મહારાજ તમારા ગામે કેમ આવતા રહે? બીજા બધાના ગામે જાઓ છો. મારે કે આવીશું આવીશું આવીશું ધીરજ રાખ. પણ પછી મહારાજે એકવાર ટેલ નાખી કે સુખા મહારાજ નામ હતા, સુખા મહારાજના ગામે જવું છે અને એને એની રસોઈ લેવી છે. તો એ તો સુખા મહારાજ તો કહેતો હતો, હું આપતો આપતો કહેતો મારે સાચે સાચ આવ્યા. પછી મહારાજ ગયા અને એના દ્વારે કેટલી મોટી કેટલા મોટા ભાગે. પણ તો એક છોકરાને મોકલ્યું અને કહે કે સુખા મહારાજ નથી, બહાર ગામ ગયા છે. કેવું કહેવાય? એટલે કોરાન કોરા રહી ગયા. એટલે ભેગા રહ્યા 200 મણ સાકર ખાઈ ગયા, એટલે એટલા લાડુ ખાઈ ગયા. પણ તો સુખ મહારાજ સુખા મહારાજ નહીં, સુક્કા મહારાજ કહેવાય. એટલે
ભગવાન સંત ભેગા રહે ને મતી ના ફરે એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે ગમતામાં વર્તે, ભગવાન સંતના ગમતામાં વર્તે, પોતાના ગમતામાં નહીં, પોતાના ગમતામાં બધા કરે છે. તમને જે ભાવે જે રીતે સેવા કરવી એ રીતે કરો ચાલે, મારે એ ગણે છે. ભગવાનને અર્થે એક તલ માત્ર કરે તો મહારાજ મેરુ સમાન માને છે. એ તો બધી વાત જુદી, મહિમાની વાત જુદી, પણ આપણને શુદ્ધ બ્રહ્મરૂપ થવું છે એની વાત જુદી. મહારાજ કે ભગવાન સંત ભેગા રહે ને મતી ન ફરે એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે ગમતામાં વર્તે, ભગવાન સંતના ગમતામાં વર્તે. કોઈ વખાણે તોય છક ના આવે, કોઈ વખાણે તોય છક ના આવે. આમ કોલર ઊંચો કરે એવું નથી, કોઈ વખાણે તોય છક ના આવે. કથા વાર્તા કીર્તન ભજન ધ્યાન સમાધિ વગેરે ગુણો હોય ને બીજા પણ સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય તો પણ તેનું માન ન આવે. આ બધું જ મહારાજે વીણી વીણીને આપણા દોષો દેખાય, ત્યાં દોષો સામે નજર રાખી પોતાનામાં દોષ છે એવું તો કામ આવે. બીજા વખાણે આવે, વખાણ આજે વખાણ કાલે કું વખાણ, એને કોઈ મેળ નહીં. એ તો રંગી ઢંગી ખાતું છે, પણ ભગવાનના ગમતામાં રહીએ એનો ઉપાય એ છે કે ભગવાન અને સંતના જે ગમતા, સંતના જે ગમતામાં વર્તે, કોઈ વખાણે તોય છક ના આવે. કથા વાર્તા કીર્તન ભજન ધ્યાન સમાધિ વગેરે ગુણો હોય ને બીજા પણ સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય બધું જ. આ ઉપરાંત જે આપણામાં ગુણો હોય અને એ ઉપરાંત જે મહારાજ કે બીજા ગુણો પ્રાપ્ત થયા હોય તો પણ તેનું માન ના આવે. માન બધું કચરો છે, અને એક માન જેમાં પડે જેમાં પડે, લિક્વિડ હોય દૂધ હોય ગમે હોય, પણ માનનું ટીપું પડે બધું બગડે. તો પણ તેનું માન ના આવે. ભગવાન ને સંત ગમે તે મોટપ આપે, જો ભગવાન સંત ગમે તે મોટપ એ તો એમનો ધંધો જ છે. આપણે તમને વખાણવા એ ખોટી મસ્કા નથી, એ તમને આગળ લેવા માટે કરે છે. તમે કાચા પડતા હો તો મારા થોડું વખાણે લિફ્ટ મળી જાય, એટલા માટે. એમ ભગવાન જે કરે બધું સારું જ કરે છે, એટલે વખાણે ન વખાણે બધું સારું, એમાં હિત આપણું હિત જીવનું હિત સમાયેલું છે. કથા વાર્તા કીર્તન ભજન ધ્યાન સમાધિ વગેરે ગુણો હોય ને બીજા પણ સત્સંગના ગુણો પ્રાપ્ત થયા હોય તો પણ તેનું માન ના આવે. ભગવાન સંત ગમે તે મોટો પાપે તથા મોટા મોટા રાજાઓ અને પ્રજા ચરણમાં આવીને નમે, છતાંય સંત હરિભક્તોનો કિંકર દાસ થઈને રહે એની મતિ ક્યારે ફરે. એની આપે સત્સંગ મૂકી દે પાછો લે ને એ બધો ધંધો ના કરે, એ બધામાંથી બાકાત રહે અને શુદ્ધ સત્સંગ હંમેશા દિલમાં એવું સ્થપાઈ ગયું હોય, ગમે એવું કરે તો એ સત્સંગ મૂકે નહીં, એનું બધું કરે તો કામ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, જીવની અવરાઈ તે શું કહીએ, તે જીવ જ જીવ. આપણે પોતે પોતાનો વિચાર કરીએ તો ઊંડો અંતરદૃષ્ટિ કરીએ તો ખબર પડે કે આપણે કેવા છીએ. તો સ્વામીએ કહ્યું કે જીવ તે જીવ જ, એની અવરાઈનો પાર નથી. જીવ તે જીવ જ, તે કહ્યું છે જે ઊંઠ તો સગળે અંગે વાકું, ઊંઠ સગળે અંગે વાકું. બધા 13 હાદા છે પણ બધા આળાવરી ડોલે, કોઈ મેળ નહીં. ઊંઠની સવારી કરી હોય એને ખબર પડે. ઊંઠ તો સગળે અંગે વાકું, એવો જીવ અવરો. એટલે જીવ એટલે એટલો અવરો છે. તો આપણે પોતાનું તપાસ કરીએ. આપણે બધા પોતાના મનમાં એમ જ માન્યું છે કે મારા જેવો કોઈ નહીં, પણ તપાસ કરીએ તો ખબર પડે કે કેવો છે. એવો જીવ અવરો, વળી લંબકર્ણ જેવો જીવ, તેનું પણ ભગવાને સારું કરવું છે. લંબકર્ણ પણ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા છે, આપણા બ્રહ્માંડમાં આવ્યા છે, અને આપણને સંત દ્વારે અથવા સત્પુરુષ દ્વારે બધા લાભ આપે છે. પણ એને તો જીવનું સારું જ કરવું છે, એટલા માટે જ આવ્યા છે. જીવનું મોક્ષ કરવો છે એટલા માટે જ આવ્યા છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી દે. અંતરમાં ટાળું હોય ને કોઈક વચન મારે તો ભડકો થાય. એકદમ બધું અંતર ટાળું હોય, સ્થિર પાણી હોય એના જેવું હોય, પણ કોઈ કાંકરો નાખે તો ભડકો થાય, અને બધી પથ્થરો નાખે તો કેટલો મોટો ભડકો થાય. એટલે આપણી ક્યાં ભગવાન, ક્યાં આપણે, ક્યાં સંત, પ્રમુખ સાહેબ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીઓ, ક્યાં એને, ક્યાં આપણે, બધું જોઈએ ત્યારે ખબર પડે. નહીં તો ઉપરથી તો બધા સરખા લાગે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. અંતરમાં ટાળું હોય ને કોઈ વચન મારે તો ભડકો થાય. તે સમાધાન કરવાનો ઉપાય જ્ઞાન છે. એ જ્ઞાનથી એવી સમજણ આવે. એક તો મહારાજ સ્વામીનું જ્ઞાન હોય, તેમાં તો બધું ઘણું બધું આવી જાય. કેટલી સ્થિરતા આવે, કેટલી એકાગ્રતા આવે, અને પછી આપણે પોતા આપણે સમજણ હોય, સમજણ કરીને બધું ઘણું બધું થાય. સમજણથી બેલેન્સ થઈ જાય, આપણું ઊંચું નીચું થાય. જે ઊંઠનું દ્રષ્ટાંત આપણે, લંબકર્ણ દર્શાવે, એટલે એટલે એવા આપણે છીએ. પણ જ્ઞાન હોય તેનાથી સમાધાન થાય, બધું સરખું રહે, અને સ્થિર પાણી જેવું આપણે રહીએ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય, ભગવાન ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય, તે પોતાને પૂર્ણ કામ માને, ને તેને બીજાના સંગની અપેક્ષા ના રહે. ભગવાન, સંત, મહારાજ, સ્વામી, સત્પુરુષ મળ્યા એની કોઈની અપેક્ષા ના રહે. ઉપરથી દેખાડે, બધા ગરજ બદલીને ગરજ રાખે, બધા ગરજ બદલીને ગરજ રાખે, આ રાખે ને

હમણાંથી ત્યાં થઈને વખતના 100 કરોડ મંડાણા એટલે અત્યારે તો બધા મોટા મોટા ભંડારની વાત. એટલે જેના ઘરમાં 100 કરોડ દાણા હોય, સ્વામી તો કરોડ સિવાય, લાખ ને કરોડ સિવાય બીજી વાત જ નહીં. તો સહેજે એમને કંઈ ગોઠવણી કરી નથી, સહેજે બોલ્યા છે કે ભગવાનનો મહિમા કેવો હોય એની વાત કરે છે. એટલે સહેજે બોલ્યા, જેના ઘરમાં 100 કરોડ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય, આજે 100 કરોડ સ્વામીના વખતના 100 કરોડ રૂપિયા એટલે આજે તો કેટલા બધા થાય. જેના ઘરમાં 100 કરોડ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ના લાગે. ક્યાંથી લાગે 100 કરોડ દાણા, 100 કરોડ રૂપિયા હોય તેને કાર પડે તો પણ મરવાની બીક ના લાગે. વળી બીજું દ્રષ્ટાંજે, 2000 બખતરિયા ભેળા હોય તે લૂંટાવાની બીક ના લાગે. હવે આપણે બધા મોટા મોટા મિનિસ્ટરોને, પ્રધાનમંત્રીને, એ બધાની 4-5 જ ગાર્ડ હોય, બીજા બધા હોય, બીજા બધા છેટે હોય પણ, અને આ 2000 બખતરિયા હોય. બખતરિયા એટલે એને બધા સજ્જ થયેલા હોય ઢાલ તલવારથી અને બધું. હવે એની વચ્ચે આપણે હોઈએ 2000 બખતરિયાની વચ્ચે, ક્યાંથી ભીગ લાગે લૂંટાવાની મરવાની? તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને ભીગ નહીં, તેમ મહિમા સહિત નિશ્ચયવાળ ભીગ નહીં. મહિમા તો હોય જ, ભગવાન સંતનો મહિમા હોય અને તેને મરવાની બીક ના લાગે. નિશ્ચય મહિમા સહિત નિશ્ચયવાળાને ભીક નહીં, ખાલી ખાલી નિશ્ચય નહીં પણ મહિમા સહિત નિશ્ચય હોય તેને ભીક નહીં. એ તો પોતે સ્વતંત્ર હોય, હિન્દુ અંતઃકરણના પેજમાં આવે નહીં, પોતે સ્વતંત્ર હોય. બહારની વાત નથી, બહારથી તો જો બોચાસણના કાશીદાસને પણ જેલ થઈ, એટલે બહારની વાત તો નથી પણ અંતઃકરણમાં એ સમજણ એવી દ્રઢતા હોય કે એને મહિમા હોય અને ભગવાનનો નિશ્ચય હોય, મહિમા સહિત નિશ્ચયવાળાની બીક નહીં. બીજા બધાને તો હોય, એટલે અંતઃકરણમાં મહિમા હોય. બહાર તો દેશકાળ પ્રમાણે બધું હોય પણ અંતરમાં મહિમા, મહિમા સહિત નિશ્ચય હોય તો કોઈ બીક નહીં. એ બધું અંતઃકરણ બધા જીવ પોતાને વશ છે અને મહિમા ખરેખર હોય તેને બીગને. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે, પૃથ્વીનું રાજ કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો બધામાં જ્ઞાનની વાત આવે એવી સમજણ કેરવે અંતરે સુખી. જે ગુણાધિકાન સ્વામી પ્રાગજી ભગતને જાગા સ્વામીને મળતા તારે વાત શું કરે, અંતરે સુખી છો ને, અંતરે સુખી છો ને? બહાર તો કેટલી બધી ઉપાધિ હતી, ઉપાધિનો પાર નહીં પણ અંતરે એટલે એવી સમજણ કેરી છે, એવી દ્રઢતા કેરી છે તો સુખી. બીજી બહાર બધું હોરી હરગે તો સુખી. પૃથ્વીનું રાજ કઈ ન બંધાય જો જ્ઞાન થાય તો, ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. જો બીજા બધાને, બીજા બધાને બંધન થયું અને બંધન જ્ઞાન હોય પોતાને બ્રહ્મરૂપ માને ને બીજાને બધાને બ્રહ્મરૂપ માને તો બંધાય નહીં, બીજાને પણ બ્રહ્મરૂપ માનવું પડે, પોતાને એકલાને

0: જ્ઞાન બ્રહ્મરૂપ માને. જો શ્રીજીમાં જે મંદિરના 63માં કહ્યું છે, આ બધા બ્રહ્મની મૂર્તિઓ છે, તેમાં લગારેક દોષ પરઠવાની. તો આપણે ખરેખર બ્રહ્મરૂપ થયા હોય તો બીજાને બ્રહ્મરૂપ મનાય, નહીં તો આપણામાં એટલી ખામી. તો બીજા બધા બ્રહ્મની મૂર્તિઓ છે એવું મનાય. એટલે સ્વામી કહ્યું, પૃથ્વી રાજ કરે ન બંધાય તો જ્ઞાન થાય તો, એટલે આવું જ્ઞાન મહારાજ સ્વામીને અને પોતાના આત્માને અને બીજાને આત્મા એવું જ્ઞાન હોય તો ન બંધાય. ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજી, ભરતજી કેટલા મોટા હતા, બધું અને પણ રાજપાટ ત્યાગ કરીને વનમાં ગયા, પણ તોય બંધન થયું. જો અને યોગી બાપા કહેતા કે બંધન શા માટે થયું, કે સત્પુરુષનો જોગ નહીં, અને સત્પુરુષ ગુણાતીત એ સમજણવાળા હોય. જંગલમાં રહે અરે વનમાં રહે વસ્તીમાં રહે તો પણ એને બંધન ના થાય, એટલે એવી સમજણવાળા હોય એની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાના માવતરની કોટે બાજી પડે, તેમજ આપણે હર કોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. એટલે દેહના દુઃખ હોય અને અંતઃકરણમાં સમજણ હોય તો પ્રશ્ન જ નહીં, પણ દેહના દુઃખ આવે એટલે મારે કંઈક નાનું છોકરું હોય તે મા બાપને કોટે બાજી પડે, એમ આપણે ભગવાન ભરતજીને પેટે તે એટલે આપણે કોટે બાજી પડવું, તેમજ આપણે હર કોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. તો ભગવાન વિશ્વાસ હોવો જોઈએ દ્રઢપણે કે ભગવાન રક્ષા કરશે જ, એવો વિશ્વાસ હોય તો આગળ કામ થાય. વિશ્વાસ ના હોય તોય ભજન કરે બધું કરે તોય કામ ના થાય, વિશ્વાસ ભગવાન કરશે જ અને જે રીતે કરે એ માન્ય થાય. ખાલી દેહની રક્ષા કરે એવું જ નહીં, બધા ઘણા આપણા હરિભક્તો બધા દેહની રક્ષા ન થઈ તોય નિષ્ઠાની નિષ્ઠા બાદ આવ્યું નહીં. તો જે એવી પ્રકાર અને આપણે બધા સમજણ થઈ રહ્યા છે ને, આપણે એની એથી આગળ વધી રહ્યા છીએ. સ્વજન સ્વામી મહારાજની જય.
1: ટેકનોલોજી અને આ બધું તમારી સાથે છે એટલે આ બધું કરીશું તો આપણું કામ અત્યારે ઘણું બધું આગળ વધ્યું છે, એવું નથી. એવું નહીં, કાલે હું પૂછતો હતો અહીં બધા આટલા બધા હરિભક્તો બધા જોયા ને, મેં કહું હ્યુસ્ટન કે નજીકના એરિયાની અંદર આટલા બધા માણસો ભેગા થતા હોય અને આવી રીતે જમતા હોય એવી એક પણ સંસ્થા છે કે એક પણ નહીં? તો વી એપ્રિશિએટ તમારા બધાનો દાખલો છે અને તમારો, પણ એટલેથી અટકવાનું નથી, એટલેથી આપણે અટકવાનું નથી. હજુ ગો ડીપ, હજુ આને વધારે અમેરિકન સ્ટાન્ડર્ડવાળું કેમ્પ બને એ રીતે બધું આધ્યાત્મિકતાને રીતે વિચારો. હજુ બધું હખરડખર ઘણું ચાલે છે, અહીં ઘણી વાર જાહેરાત કરવી પડે કે ફલાણા નંબરની ગાડી ઓછી પાર્ક થઈ છે. અમેરિકામાં ક્યાંથી આવ્યું? બીજે ઇન્ડિયામાં તો આવે, પણ તમે બધા રાત દાડો અહીં રહો છો, આ બધી ડિસિપ્લિનમાં ટેવાયેલા છો અને ખોટી ગાડી પાર્ક થઈ, એવું ક્યાંથી બેઠું અહીં આગળ બધું? પણ ક્યાં તો પાર્કિંગવાળા આગા પાછા હોય, એ બધા આગા પાછા ક્યાંથી થાય છે? એ બધું ચાલતું છે અમેરિકામાં? હવે બધું એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જાઓ. અહીંના લોકોનો એક ગુણ લો કે કેટલું બધું વ્યવસ્થિત તંત્ર બધું ચલાવે, તો એ કરો. આરતી થતી હોય એક માણસ આરતીમાં હાજર ના ન બનવું જોઈએ, તેનું નામ આરતી કહેવાય. બે પાર્કિંગમાં બેઠા હોય એમને એમ, અરે પાર્કિંગમાં બેઠા હોય પેલો સુરેશ બેસે ને, એને કહેવાનું, એને કહેવાનું કે ગાડી ગાડી ઊભી રાખવાની ને આરતી કરવાની ત્યાં આગળ. રસોડામાં કહી દેવાનું મહિલા મંડળને કે રસોડી બંધ કરી દેવાની અને આરતી કરવાની, પણ દાર બંધ કરવી કે દાર હલાવવી, નહીં તો ચોટી જાય તકલીફ થાય. દૂધ પાક હલાવો પણ રોટલી બંધ કરી દેવી. તો આ મેઇન વસ્તુ છે, નહીં તો તમે વ્યવહાર પ્રધાન થઈ જશો. તમે પછી અર્થપ્રધાન, બસ પૈસા જ ગણ્યા કરો, બસ પહોંચો ફાડ્યા કરો. તે પહોંચોથી કામ નહીં થાય એટલું યાદ રાખજો. ફક્ત પહોંચોથી કામ નહીં થાય, જો પહોંચ વગર ચાલવાનું નથી, પૈસા વગર ચાલવાનું નથી, રોટલી વગર ચાલવાનું નથી, દાર વગર ચાલવાનું નથી, પણ બે જ આ છે. એટલે એ ભૂલવાનું નહીં, એ રીતે સ્ટાન્ડર્ડ ચાલવાનું. આરતી થાય એટલે બધું સ્ટોપ, બાલ મંડળ આ તે. મેં તો બધા મંદિરમાં કહ્યું, બધા રસોઈયા બસોયા બધાને જોડી દો અંદર, કોઈ મજૂરી કરે એને જોડો ત્યાં આગળ, બધાને જોડો, બેહાડો અંદર. તો આપણે જે કરવા માટે આવ્યા છીએ, ભગવાનને બધા બધી મનવારો ભરવાની છે, તેમને એમ થોડી ભરાવવાની છે. એટલે બધા જાગજો, આ બધું એ સ્ટાન્ડર્ડ બધા વિચારો, ડલાસવાળા ડલાસમાં વિચારો, એ રીતે બધા કરો, એમ પ્રભાવ પડશે એનો કે નહીં. બરાબર, આપણે સમજીએ છીએ કે આરતીથી તો બધા એ ના આવી શકે, એ સમજાય એવું છે. પાર્કિંગ પર કૂદી ના આવે ને ત્યાં ગોટારા થાય, બધું એ ના ચાલે. પણ ત્યાં ત્યાં ઊભો ઊભો આરતી ના કરાય તો ક્યારે કરશો? આરતીમાં પ્રવૃત્તિ હતી તો પ્રવૃત્તિમાં જ ભજન કરવાનું છે. અને આ બધું જ કરવાનું, બધા રીતે કરવાનું, વેપારમાં કરવાનું, નોકરીમાં કરવાનું, ટ્રાવેલિંગમાં કરવાનું, કરવા. અને આ લખ્યું છે, હું ખાલી મારા શબ્દોમાં વર્ણન કરું છું, પણ શ્રીજી મહારાજે ત્રણ વતનામૃતમાં કહ્યું છે કે ખાતા ને પીતા, નાતા ને ધોતા, હાલતા ને ચાલતા, શુભ અને અશુભ સર્વ ક્રિયાને વિશે કોઈ ક્રિયા બાકી રહી? મેં ભગવાનનું ભજન કરું, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, વૃત્તિ રાખવાની તો અમુક થઈ શકે એવું છે. અને આવું ઘણી સંસ્થામાં આપણે જોયું છે, એટલે આ તમને કહીએ છીએ. એટલે બધી રીતે આપણે જાગૃત થવાનું છે, એટલે સત્સંગ કરવાનો છે અને કરાવવાનો છે, વ્યવસ્થિત કરવાનો છે અને વ્યવસ્થિત કરાવવાનો છે. એને માટે બધાને ખૂબ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નિયમ ધર્મની વાત તો એવી છે, જો આપણે મનમાં થાય કે મારે આ નિયમ ધર્મ પારવા છે, ગમે એમ થાય પણ પારવા છે. કેમ પારવા છે? કેમ કે શ્રીજી મહારાજના આપેલા આ નિયમ છે, બીજા કોઈના નહીં. ફાઇનલ ઓથોરિટી એને આપ્યા છે. એટલે જો આ પ્રેસિડેન્ટનો એક વાક્ય આવે તો બધા વિચાર કરે. એમ શ્રીજી મહારાજના એક વાક્ય ધર્મ નિયમ પાળવા, તો એમાં વિશ્વાસ જ છે કે એમાં કંઈક સારું હશે, એ રીતે વિચારીને નિયમ પાળવા તો 75% માર્ક્સ તો મળી જાય તમને. કે મારે નિયમ, મારે નિયમ પાળવા જ છે, 75% તો તમને મળી જ જાય, ડિસ્ટિંક્શન તો માર્ક્સ આવી જાય. પછી આપણે 25%માં થોડી કુસ્તી કરવી પડે, જેમ તમે કરી કુસ્તી, દારૂ પીવા ના પીવા, પીવા ના પીવા, એમ ફાઇનલ તમને જીત થઈ ગઈ. એટલે એવી રીતે બીજા બધા જો મનમાં પેલું હોય ને તો તમને 75% બળ મળી જાય. એટલે ઘણું ફેવર તમારા ફેવરમાં આવે, એટલે પછી નિયમ પાળવા સહેલા પડે. પણ તોય શરૂઆતમાં એવું હોય, પછી જો આપણે પીઅર પ્રેશર હોય, બીજા બધા હોય, એ તમને પરાણે કરે, પણ તોય તમારા મનમાં છે તો જો એક વાજુ શ્રીજી મહારાજ છે, એમને રાજી કરવા કે તમારા બોલા મિત્રો છે એને રાજી કરવા? પછી વિચાર કે મહારાજને રાજી કરવાથી શું ફળ થાય અને ઓલા લોકોને રાજી કરવા શું ફળ થાય? કમ્પેરિઝન આવું થાય તો શ્રીજી મહારાજને રાજી કરવા તો બ્રહ્માંડોનું પુણ્ય મળે, અને ઓલાને રાજી કરવા તો આ મિત્રોને કાંઈ નહીં. એ તો એક વખત રાજી થાય, પછી બીજી વખત કાંઈ નહીં. અને એ લિપુલાલાને રાજી વાત જ નહીં. એટલે આપણે શ્રીજી મહારાજને રાજી કરવા, તો મહારાજને રાજી કરવાથી નિયમ ધર્મ પાળાય. મંદિરની જવાબદારી આપણે બાળકની રમત સમજીએ છીએ, એની વેલ્યુ આપણે સમજતા નથી. એટલે મંદિરની જવાબદારી લફરજફર થાય, થાય તો થાય, ના થાય તો ના થાય, એવું છે. પણ આપણે લાંબો વિચાર કરવો પડે. શ્રીજી મહારાજ આવ્યા છે પૃથ્વી ઉપર, અને એમના સંતો અત્યારે કોઈ કાંઈ પેલા કોંગ્રેસમેન કે કઈ કોઈ આવ્યો હોય અને તમે તમારી સાથે વાત કરતો હોય અને તમે આમ આમ જોતા હોય તેનું અપમાન થાય કે નહીં, એમ શ્રીજી મહારાજ અને સંતો આવ્યા છે. કોઈ દિવસ આવે એવા નથી, કોઈ દિવસ. અને એ આપણને મળ્યા છે અને આપણે આમ આમ જોઈએ તો કેવું કહેવાય. એટલે એક તો આ જેને આ વાત સમજાય છે એ તો બધું ધનધામ કુટુંબ પરિવાર બધું બધાનો ત્યાગ કરીને આમાં જોડાય. હવે એવું તો આપણે થાય નહીં, પણ છતાંય જવાબદારીમાં આપણે આ રિઝર્વ રાખવું. સત્સંગનું એક સાવ મૂકી દેવાનું. 110% ત્યાં વાત કરે ઓલી, અને સત્સંગની વાત તો વિચાર જ નથી, જે થાય એવું નહીં. એટલે આપણે આ તમને પ્રશ્ન થશે, ના થાય એવું નહીં, પણ જો સત્સંગની વાત આવે અને તાય વ્યવહારની વાત આવે તો એમાં સાયમલ્ટેનિયસલી આવે, બે પ્રશ્નો આવે તો કહું તો આ સત્સંગ માટે વિચારું, અને નહીં તો બાકી તો તમે કરો જ છો, નોકરી ધંધો કરો બધા એની ના નથી. પણ સત્સંગની ચોઈસ આવે કે આ શું કરવું તે વખતે સત્સંગ બાજુ આપણે ઇન્ક્લાઇન થવું અને લીન થવું, એ સાધુ થવું જોઈએ. એટલે આ તમારી વાત સાચી છે કે મહારાજના વખતમાં કોઈ સાધુ થયા નથી. આમ જેને ભાગ્યમાં હોય એ સાધુ થાય. એટલે પછી ઘણા લાખો હરિભક્તો ગ્રસ્ત હતા, પણ એમને એવી સમજણ થડ કરેલી કે જેમ આપણે પહેલાં વાત કરી કે શ્રીજી મહારાજનો રાજીપો કે તમારા કાર્યકર્તા એટલે જે તમારા કામકાજમાં વચ્ચે આવે એને રાજી કરવા કે મહારાજને રાજી કરવા. આ વાત તો શ્રીજી મહારાજનો રાજીપો, કેમ કે આવો અવસર ક્યારેય મળ્યો નથી. જન્મણ જન્મણ કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા હોય, એવો અવસર ક્યારેય મળ્યો નથી. આ એક વાત દ્રઢ કરી રાખી. એટલે બધું આખું તમારું વૃત્તિ ચેન્જ થઈ જાય અને સત્સંગમય વૃત્તિ થાય, અને પછી તો પ્રશ્ન રહે જ નહીં, ઓલા બધા ગાઉન થઈ જાય. પણ હવે એવી સમજણ આવી બહુ મુશ્કેલ છે. પણ તો આપણે જે આ પ્રશ્નો તમારે હોય છે કે ઘરની જવાબદારી અને
2: સત્સંગની જવાબદારી અને જોબ હોય એ બીજી જવાબદારી, એ બધા અનેક પ્રશ્નો થાય છે. અનેક મહારાજે પોતે વાત કરી છે, કાશીદાસ મોટાને એમને પ્રશ્ન પૂછ્યો, મહારાજ અમે તો ગ્રસ્ત રહ્યા એટલે અનંત વિટંબણા આવે આવી પડે, એટલે અમારે કરવું શું? એટલે મહારાજે એમને, બહુ મોટી વાત છે, પણ આપણે આ સામાન્ય આપણે રહ્યા એટલે જો તમારા મનમાં હોય કે સત્સંગ સાચો છે અને ઓલું બીજું બધું ખોટું છે, કરીએ છે કરવું પડે છે પણ ખોટું છે, એનું ફળ કાંઈ નહીં આવે, અને આ સત્સંગ તમે કરશો એનું ફળ અનંત ગણું આવશે, તો આ સમજી રાખવું પડે કે આ જે આપણે કરીએ છીએ દોડાદોડી કરીએ છીએ જોબ માટે આ માટે પણ એનું ફળ ઝીરો છે. આપણે બીજા આપણે બીજો જન્મ લઈએ તો ક્યાંય તમે ક્યાંય કૂતરા બલાડા થયા છો, રાજા મહારાજા કોઈ એના ઠેકાણું નહીં. પણ આ સત્સંગની વાત સાચી છે, એ સત્સંગ કરવો ગમે એમ કરીને, સત્સંગ બાજુ તમારે ઢળવું, એ જ પ્રશ્ન એ જ ઉપાય છે. અને ઓલા ગમે એમ હોય બધું તમે કરવું તો ચોઈસ આવે તો તમારે સત્સંગ બાજુ ઢળવું, નહીં તો બાકી તો તમે કાર્ય જેમ દુકાન ને જોબ ને આ બધું કરતા હોય કરે રાખો, પણ સત્સંગની બાબત આવે તો સત્સંગનું ચોઈસ વર્ષ. એટલે આ મંદિરમાં કામ કરતા મંદિરની સેવા હોય આ હોય એ ફર્સ્ટ ચોઈસ આવે તો, નહીં તો આપણે તો રોજ જે પ્રમાણે કરતા હોઈએ, બધા ઘણા કરે છે, બધા હજારો હરી લાખો હરિભક્તો આ સત્સંગમાં છે આ રીતે કરે, પણ બેલેન્સની વાત આવે ત્યારે સત્સંગ બાજુ ઢળવું.

અંધમાં હંમેશા આરામનો વિચાર કરવાનો હોય છે. જેમ આપણે અંત તરફ હવે આગળ વધી રહ્યા છે, પ્રમુખ ઉપનિષદનો ઉપસંહાર આપણે જોઈ રહ્યા છે, ત્યારે આપણે યાદ કરીએ કે આ એક મહિનાની પારાયણના પ્રારંભમાં એનો ઉપાડ આપણે કેવી રીતે કરેલો. પહેલા દિવસે આપણે સૌ સાથે મળીને નક્કી કરેલું કે આપણા જીવનમાં સૌથી અગત્યની કોઈ બાબત હોય તો એ છે આપણો આત્મા. આપણા કપડાં પણ નહીં, આપણું રૂપ પણ નહીં, આપણું શરીર પણ નહીં, આપણી બુદ્ધિ પણ નહીં, પણ આપણો આત્મા. આનાથી આપણે આ પારાયણની શરૂઆત કરેલી. સૌથી મહત્વની બાબત છે આત્મા, અને આત્મા માટે સૌથી મહત્વની બાબત છે એનો આત્યંતિક મોક્ષ. આત્માનું પરમ શ્રેય એના આત્યંતિક કલ્યાણમાં રહેલું છે. એ આત્યંતિક કલ્યાણ એટલે શું? તો મારા જે મધ્ય 59 વચનમાં વાત કરી કે ચાર વેદ, પુરાણ, ઇતિહાસ આદિ સર્વે શાસ્ત્રની વિશે એ જ વાત છે કે ભગવાન અને સંત એ જ કલ્યાણકારી છે. મહારાજ કહે છે કે આવી જ્યારે ભગવાન કે ભગવાન ના સંતની પ્રાપ્તિ, ભગવાન અને ભગવાન ના સંત નહીં, ભગવાન કે ભગવાન ના સંત, ભગવાન અથવા તો ભગવાનના અખંડતારક સંતની જ્યારે જીવને પ્રાપ્તિ થાય છે, ત્યારે મહારાજ કહે છે કે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. મહારાજે તો કલ્યાણ આપી દીધું છે, જાઓ કલ્યાણ તમારા ખિસ્સામાં લઈને તમે ફરો છો, તમારા ખોળામાં જ ભગવાન ને સંતની પ્રાપ્તિ થઈ ગઈ, કલ્યાણ થઈ ગયું તમારું. પણ પ્રાપ્તિ છે એની પ્રતીતિ હજી બાકી છે, એનો સાક્ષાત્કાર. મારું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે, મને ભગવાન અને સંત સમ્યક પ્રકારે પ્રાપ્ત થઈ ગયા છે, એનો સાક્ષાત્કાર ક્યારે થાય? તો વર્તન 11મો વચનામાં મહારાજ સમજાવે છે કે જ્યારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય ત્યારે પોતાના આત્માનું દર્શન થાય છે, સત્પુરુષના મહિમાનું પણ સાક્ષાત દર્શન થાય છે, અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આપને જે પ્રાપ્તિ થઈ છે એની સચોટ પૂર્ણતઃ પ્રતીતિ ક્યારે આવે છે? સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય ત્યારે. આત્મબુદ્ધિ કયો, પ્રીતિ કયો, હેત કયો, પ્રેમ કયો, જોડાણ કયો, જે કેવો હોય કયો, પણ કરીને આપણી સાધના શું અંતે આવે છે? પ્રગટ ભગવાનમાં જોડાવો. આપણે નામ આપ્યું છે પ્રમુખ ઉપનિષદ. ઉપનિષદની પણ આપણે વ્યાખ્યા અનેક વાર આપણે કરી. ઉપનિષદનો સાર એ ગીતા, ગીતાનો પણ સાર આપણે જોયો. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કૃ મામ એવ ઈશ્યસી, મારામાં જોડાવ, મને નમસ્કાર કર, મારા માટે યજ્ઞ કર, તું મારામાં મન રાખ, પ્રગટ ભગવાનમાં જોડાવ. શાસ્ત્ર માત્રનો સાર, ખાલી શાસ્ત્ર નહીં, શાસ્ત્રના આધારે જે જીવનારા પુરુષ છે, જેને શાસ્ત્રની પ્રતીતિ આવી છે, શાસ્ત્રના અર્થનો તાત્પર્યને પોતે પામ્યા છે, એના અનુસારે પોતાનું જીવન બનાવ્યું છે, પોતે આદર્શ એવા સાધકો છે, એ લોકો કહે છે. આપણે સદગુરુ સંતનો પણ કેટલાક આપણા અવતરણો જોયેલા. ત્યાગવલ્લભ સ્વામી સંત શિબિરમાં, ત્યાગવલ્લભ સ્વામીનો આ પ્રવચન વિષય જ હતો, સત્પુરુષમાં જોડાણ. ત્યાગવલ્લભ સ્વામીના શબ્દ કેટલાક આપણે યાદ કરીએ. ત્યાગવલ્લભ સ્વામી શું બોલેલા? જીવનનું લક્ષ્ય શું છે? એ જ આપણું લક્ષ્ય છે સત્પુરુષ, એ જ આપણું લક્ષ્ય છે, એમાં જ જોડાવાનું છે. કેવી રીતે? ગુરુ મય થઈ જવાનું છે, ગુરુ સ્વરૂપ થવાનું છે. જેમ ભગતજીને થઈ ગયું ગુણાતીત ઉઠો, એમ એ જ આપણો આત્મા છે, એમાં ભગવાન જ ભગવાન સમક રહ્યા છે, એ જ લક્ષ્ય છે, એ જ ધ્યેય છે, એ જ મંજિલ છે, કહો ને, એ જ સર્વસ્વ છે, એ જ જીવન છે. આ ત્યાગવલ્લભ સ્વામી એમના અનુભવ પ્રમાણે કહે છે.
ડોક્ટર સ્વામીને 1991 સાલમાં છાત્ર અને વિદ્યાર્થીઓ કેટલાક પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછેલા. 91 સાલનો પ્રશ્ન છે. ડોક્ટર સ્વામીને પેલા પ્રશ્ન કરનારે પ્રશ્નનો ઉપાડ કેવી રીતે કર્યો કે ડોક્ટર સ્વામી, તમને ત્યાગ આશ્રમમાં 30 વર્ષ થયા છે. 91 સાલનો પ્રસંગ છે. 30 વર્ષથી તમે સાધુમાં સફળતાપૂર્વક તમે વિતાવ્યા છે. 30 વર્ષ હે, અમારા કેટલાના જન્મ પહેલાના સ્વામી ડોક્ટર સાહેબ પહેલે સાધુ થઈ ગયા છે. 30 વર્ષ સાધુમાં અક્ષુણપણે આમ વિતાવવા, 24 કલાક આવજો, તમે કશું ના કરો ને, ખાલી લાડવા ખાવ, અહીંયા બસ વાંધો નહીં, ખાઈ પીને લાડવા ખાવ, તો પણ નથી રહેવાતું. બોલો, 30 વર્ષ કે લાડવા નથી ખાધા એમને. યોગી જ મને ધૂળ કાઢી નાખીશ. પણ 30 વર્ષ ખાલી ટકે કોઈ માણસ, એ જ મોટી સિદ્ધિ છે. પહેલા તો પણ એમ ટક્યા નથી, પામ્યા છે, સાધના કરી છે સફળતાપૂર્વક. તમે 30 વર્ષ સાધુમાં તમે વિતાવ્યા છે. પછી પ્રશ્ન પૂછાય છે કે એક વાક્યમાં આ તમારા 30 વર્ષનો જે અનુભવ છે, એનો નિચોડ છે, એ સફળનો રહસ્ય તમે જો. આવો પ્રશ્ન જે પૂછાઈ રહ્યો છે, હજી વાક્ય પણ પૂરું નથી કર્યું, અને ધાર દઈને ડોક્ટર સામે શું કહે છે, સત્પુરુષ. પ્રશ્નનો પ્રશ્ન પૂછવો હતો કે એક વાક્યમાં તમે 30 વર્ષનો તમે નિચોડ આપો. ડોક્ટર સામે એક જ શબ્દમાં કહી દે છે, સત્પુરુષ. સત્પુરુષમાં જોડાવાનું છે, પ્રગટ ભગવાનમાં જોડાવાનું છે, એ જ આપણા આધ્યાત્મિક સાધનાનો એક નિચોડ છે. સંતો ઘણી વાર વાત કરે છે, અમદાવાદમાં NID છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, તેના ડાયરેક્ટર દશરથભાઈ, એ પોતે જેના એમનો નવો ક્લાસ જ્યારે શરૂ થતો, બધા દેશ પર આખા દેશમાંથી જે સારામાં સારા ડિઝાઇનર્સ એમના ક્લાસમાં દાખલ થાય, કોર્સમાં દાખલ થાય છે, પહેલો જ દિવસ છે લોકોનો, ત્યારે આ દશરથભાઈ પોતે કહેતા કે વેલકમ ટુ ધી NIT, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. આખા ભારતનું જે આમ ક્રીમ કહેવાય ડિઝાઇનમાં, એમની સમક્ષ ઊભું છે. એ લોકો કટિબદ્ધ છે કે હવે અમને આ ડિઝાઇન કોર્સમાંથી અમારે પાર પડવું છે. એ વખતે દશરથભાઈ પોતે કહેતા કે આ તમારો આ NIDમાં કાં તો પ્રથમ દિવસ હોઈ શકે, કાં તો 20 વર્ષ પછીનો પ્રથમ દિવસ હોઈ શકે. કેવી રીતે? કે જો મને છે ને આ ફિલ્ડમાં 20 વર્ષનો અનુભવ છે, જો તમે મારા અનુભવ પ્રમાણે ચાલશો ને, તો આ તમારો પ્રથમ દિવસ નથી, તમારો 20 વર્ષ પછીનો પહેલો દિવસ ગણાશે. કારણ કે મારી બધી જ ભૂલો, મારી જે પણ કંઈક ક્ષતિઓ, એમાંથી પાર પડીને હું તમને સમજાવું છું. મારા આધારે તમે ચાલશો તો મારો 20 વર્ષનો અનુભવ આધારે તમને કહું છું, અને મારા આધારે તમે નહીં ચાલો, તમે ચાલશો, તમારો પ્રથમ દિવસ ગણાશે. આજે 2004 સાલ થઈ, મહાન સ્વામી ડોક્ટર સ્વામી બાલમુકુંદ સ્વામી કોઠારી સ્વામી ત્યાગવલ્લભ સ્વામી 43-44 વર્ષ થઈ ગયા સાધુમાં. એ લોકોને એ લોકોના અનુભવ પ્રમાણે ચાલું છે. આપણે સત્સંગમાં આપણે 40 વર્ષનો આપણે અનુભવ થઈ જાય તો, જેનું પ્રમાણ સ્વામીશ્રી પોતે ખુદ કરે છે, એ સદગુરુ સંતો, એ શાસ્ત્રો, એ ઋષિમુનિઓ પૂર્વના બધા જ, આપણે કેટલા બધા આખ્યાનો પણ પહેલા જોયેલા ઉપનિષદમાંથી, એ જ વાત કરે છે કે સત્પુરુષમાં આપણે જોડાવાનું છે. અને એ સત્પુરુષમાં કેવી રીતે જોડાવું એનું પણ દ્રષ્ટાંત સ્વામીશ્રી જ પૂરું પાડે છે પોતે. કેટલી હદે આપણે જોડાવાનું છે, કેટલી હદે આપણે એમાં એકમેક તદ્રુપ થઈ જવાનું છે. એક બહુ જબરજસ્ત પ્રસંગ છે. સ્વામીશ્રી તાજી દીક્ષા લઈને જ શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી ગોંડલમાં સેવા કરી રહ્યા હતા. શાસ્ત્રી મહારાજે દીક્ષા એમને આપી દીધી ગોંડલમાં, પછી ગોંડલ જ રાખ્યા, અને શાસ્ત્રી મહારાજ વિચારણા નીકળી ગયા. હવે નાના સાધુ ગુરુમાં એટલી લગ્ની, એટલે વિયોગનો વિરોધ લાગતો હતો જ. શાસ્ત્રી મહારાજ માટે જીવન કુરબાન કરેલું, અને શાસ્ત્રી મહારાજનો એમ મનમાં તો કોડ હતા કે અંગત સેવામાં રહેશું, અને શાસ્ત્રી મહારાજ સાથે લાભ લઈશું, ને પ્રસાદી મળશે, ને વાતો સાંભળશું, ને સેવા કરશું. શાસ્ત્રીમાં જ વિચરણમાં નીકળી ગયા, એટલે આવા નાના નારાયણદાસને વિરહ લાગ્યો. પ્રત્યક્ષ દર્શનની તીવ્ર ઝંખના જાગી. અવારનવાર શાસ્ત્રીમાં જ પત્ર લખતા, પણ પત્ર એ પત્ર અને પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ. અંતરમાં એવી બધી ઝંખના, પ્રબળ ઝંખના કે શાસ્ત્રીમાને ક્યારે દર્શન થશે. એવામાં થોડા દિવસ વીત્યા છે, ને એમાં કોઈકે વાત કરી, કંઈક આમ પ્રમુખ સ્વામી મહારાજના કાને એવા શબ્દ પડ્યા કે શાસ્ત્રી મહારાજ આવ્યા છે, અને પ્રમુખ સ્વામી દોડ્યા, રિસલ દોડ્યા, જે કંઈક કરતા હશે બધું એક બાજુ મૂકી અને દોડ્યા
એમને થયું કે સાસરીમાં જો આવ્યા હશે તો પેલું કામ શું કરશે, ઠાકોરજી પાસે જશે દર્શન કરવા માટે. પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામીની નારાયણદાસ એ પોતે દોડ્યા સીધા ઠાકોરજી પાસે. અને એ વખતે ચમત્કાર, દિવ્ય દર્શન, ઘનશ્યામ મહારાજ પ્રત્યેક સાક્ષાત દર્શન આપે છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ પોતે જીવંત બને છે અને સુખસૈયામાં આમ બેઠા હોય છે. ઘનશ્યામ મહારાજ પગ લબડાવે છે અને સ્મિત કરતા કરતા હસતા હસતા મરક મરક નારાયણદાસ આગળ જોઈ રહ્યા છે. વિચાર કરો આ કેવું દ્રશ્ય કહેવાય. ગમે તેવો ભક્ત હોય, ગમે તેવો મુમુક્ષુ, એમ સ્તબ્ધ થઈ જાય કે નહીં. મૂર્તિ સાક્ષાત હલતી ચાલતી થઈ ગઈ, બોલતી થઈ ગઈ, જેના માટે ઝંખીએ છે. કહો હરે કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આપણે આપણી સાથે વાતો કરે તો, ઘરે લઈ જાય તો, એવું થાય છે આપને. એ ઘનશ્યામ મહારાજ આમ બેઠા છે, હસે છે પ્રમુખ સાહેબ મહારાજ. એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ શું પૂછે છે કે સાસરીમાં જ આવ્યા છે? સાક્ષાત ભગવાન પોતે દર્શન આપે ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ કેવી પ્રબળ જીવતા હશે અંતરમાં, બસ કે સાસરીમાં છે, બીજો કોઈ વિચાર જ નહીં. ઘનશ્યામ હસતા હસતા કહે છે કે સાસરીમાં નીચે ગયા છે. અને એ બાપા ત્યાંથી દોડ્યા, ત્યાં ઘનશ્યામ મહારાજને પડતા મૂકીને નીચે દોડ્યા કે કદાચ અક્ષદરીમાં ગયા છે. અક્ષદભાઈ તરફ કંઈક દોડ્યા તો કંઈક કીધું કે ના પાછો પડ ગયા છે, પાછા દોડ્યા ઉપર, દોડા દોડ અને પાછળ ઉપર આવ્યા તો બે દિવ્ય દર્શન. ઘનશ્યામ મહારાજ હતા એની બાજુમાં શાસ્ત્રી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજ શાસ્ત્રી મહારાજને પગે લાગે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકુ લાગે ઉપાય, બલિહારી ગુરુદેવ કો જીને ગોવિંદો બતાય. પ્રમુખ સ્વામી મહારાજ ઘનશ્યામ મહારાજ ને પેલા શાસ્ત્રી મહારાજને પગે લાગે છે. વર્ષો પછી આ પ્રસંગ તો બહુ સ્વામી નાના હતા ત્યારે પ્રસંગ બની ગયો. વર્ષો પછી પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રસંગ ફરી યાદ કરાવડાયો સંતોએ. અને એ વખતે પ્રમુખ સાહેબ મને પ્રશ્ન પૂછે કે સ્વામી તમને ભગવાન સાક્ષાત દર્શન આપે છે, દિવ્ય દર્શન, આમ કેટલી ચમત્કારિક ઘટના બની ગઈ, પણ એ વખતે તમે એ ભગવાનને પણ પૂછો છો કે શાસ્ત્રી મહારાજ ક્યાં છે અને ભગવાનને મૂકીને તમે શાસ્ત્રી મહારાજ ગોતમ નીચે દોડો છો, આવું કેમ? ત્યારે સ્વામી બાપા જે બોલે છે, સ્વામી બાપાના શબ્દમાં આપણે જોઈએ, બાપા કહે છે કે શાસ્ત્રી મહારાજ સાથે હેત પ્રેમ લગણી એવા હતા ને કે ગુરુની અંદર જ સંપૂર્ણ ભાવ થઈ ગયો હતો. એમાં જ સુખ આનંદ હેત પ્રેમ બધું જ એમાં મનાઈ ગયું હતું. ગુરુ શાસ્ત્રી મહારાજમાં જ સંપૂર્ણ ભાવ થઈ ગયો હતો, એટલે હે સુખ આનંદ હેત પ્રેમ બધું જ જે કહે બધું એમાં જ મનાઈ ગયું હતું. આ જોડાણ કહેવાય. જ્યારે ભગીજી માંડે પણ કીધું કે ગુનાતીત ઉઠો ઉઠો, તારે પોતે જાગે, ગુરુ મય બની ગયા હતા. એ ગુરુ મય બનવા માટે આ પ્રમુખ ઉપનિષદનું આપણે ઉપાડ આપણે કરેલો. પ્રમુખ સ્વામી મહારાજને વિશેષ આપણે નજીક જઈ શકીએ, પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ એની વિશે આપણે થોડુંક વધારે જાણીએ. મારા ગુરુ કોણ છે, કોણ છે પ્રમુખ સ્વામી મહારાજ? ઘણી બધી આપણે વ્યાખ્યા કરી શકીએ, પણ તત્વતઃ કોણ છે? આગળ પણ આપણે વાત કરેલી કે અક્ષરધામને બાંધનારા અને આ મંદિરોને બાંધનારા અને આ સંસ્થા ચલાવનાર, એ બધું જ આપણે એક બાજુ મૂકી દઈએ, ફક્ત પ્રમુખ સ્વામી મહારાજ એકલા. તત્વતઃ કોણ છે? જેને આપણું, જેના થકી આપણે કલ્યાણ માનું છે, જેના પ્રસંગ થકી મારું મોક્ષનું દ્વાર ઉગાડું થશે, જેના પ્રસંગ થકી મારું ભાગવત ધર્મનું પોષણ થશે, જે મારી વાસના બારશે, જે મારી અનાદિ અજ્ઞાનની, જે અનાદિથી જે અજ્ઞાન અવિદ્યા સ્વભાવ પ્રકૃતિ દોષ ટાળશે, જે મારા આ જે સ્વભાવ ટાળશે, જે મને ભગવાન સુખી સુક્યા કરવા માંગે છે, જે મને બ્રાહ્મી સ્થિતિ કરાવી શકે છે, મને જે પરમપદ પરમપદ ભોગાવી શકે એમ છે, જે મારું કાંડું ઝાલીને અક્ષરધામમાં પહોંચાડી શકે એવા સમર્થ છે, એ મારા ગુરુ છે. કેવા કોણ છે? એના માટે પ્રમુખ ઉપનિષદ હતું. ઉપનિષદ એટલે ગુરુને નજીક જવું, ગુરુનું સ્વરૂપ ઓળખવું, ગુરુને તન્મય, ગુરુ સાથે તન્મય બની જવું, એ આપણો હેતુ હતો. પણ ગુરુ ઓળખાય ક્યારે? ગુરુ સાથે તન્મય થાવ ક્યારે? ગુરુનું સ્વરૂપ ઓળખાય ક્યારે? યોગીજ મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું કે આપ જ્યાં જગતથી નિર્લેપ રહી શકો છો, અલિપ્ત જડ કમાડવત, એ અમને ક્યારે સમજાય, અમે એ રીતે ક્યારે વર્તી શકીએ? યોગીજી મહારાજે કીધું કે જ્યારે અમારી જેમ તમે બનો, અમારા જેવા થાવ ત્યારે તમને ખબર પડશે, બાકી ખબર જ નહીં પડે. અરવિંદોને પૂછાયું કે તમારો ઓળખાણ સચોટ રીતે કેવી રીતે થાય, અરવિંદે શું કીધું? ઓની અરવિંદ નોઝ અરવિંદ, અરવિંદ બનો તો જ અરવિંદને ખબર પડે.
એમ પ્રમુખ સાહેબને આપણે જાણવું હોય તો ક્યારે આપને ખબર પડે? એક પેલા પ્રશ્ન પૂછું. અહીંથી હરિપ્રસાદ ચોરસિયાનું નામ જેને સાંભળ્યું હોય એ હાથ ઊંચા કરજો. ઘણા બધા હાથ ઊંચા કર્યા છે, હાથ ઊંચા રાખજો. આમાંથી જે હાથ ઊંચા રાખ્યા છે, જે એવું માનતા હોય કે હરિપ્રસાદ ચોરસિયા બહુ જ સારા એક વાંસળી વાદક છે, એ હાથ ઊંચા રાખજો. બાકી બધા નીચે મૂકી દેજો હાથ. બધાના હાથ હજી ઊંચા જ છે, હજી હાથ ઊંચા રાખજો. આમાંથી જેને વાંસળી વગાડતા આવડતો હોય ને એ હાથ ઊંચા રાખજો, બાકી બધા નીચે મૂકી દેજો. હરિપ્રસાદ ચોરસિયા એ સારા વાંસળી વાદક છે, એ તમે કહો છો એટલે મારે માનવાનું? તમે કહો છો કે હરિપ્રસાદ ચોરસિયા બહુ સારા વાંસળી વાદક છે, એટલા કહેવા માત્રથી હરિપ્રસાદ ચોરસિયા બહુ સારા વાંસળી વાદક બની જાય છે? મારે તમારે માનવું કે જદા કદાચ કોઈ રાહુલ સ્વામી જેવા આવીને કહે કે હરિપ્રસાદ ચોરસિયા છે ને બહુ સારા, બહુ સારી વાંસળી વગાડે છે, તો તમારું વજન પડે કે રાહુલ સ્વામીનું વજન પડે? કદાચ એનો દીકરો રાકેશ, રાકેશ હરિપ્રસાદ ચોરસિયા જ્યારે કે મારા પિતાજી છે ને મારા ગુરુ છે એ બહુ સારી વાંસળી વગાડે છે, એમનું માનવું કે તમારું માનવું? મારે જ્યારે તરુણ ભટ્ટાચાર્ય અથવા તો રોનુ મજમુદાર, જે અત્યારે ભારતમાં પણ બહુ સારા વાંસળી વાદક છે, એનો પણ નંબર આવે એમ છે, એ જ્યારે કે ના હરિપ્રસાદ ચોરસિયા છે ને બહુ સારી વાંસળી વગાડે છે, એનું માનવું કે તમારું માનવું? જ્યારે અલ્લા રાખા જેવા કોઈ કે પોતે તબલામાં બહુ સારા અચ્છા ઉસ્તાદ છે, તબલામાં શિવકુમાર શર્મા, નિખિલ બેનર્જી, રવિશંકર, ઉસદ અલી ખાન, મોટા મોટા પંડિત જસરાજ, આ મોટા મોટા સંગીતના જે ખા છે બધા સાથે સંગત એમને આપી છે, એ જ્યારે કે ના હરિપ્રસાદ ચોરસિયા બહુ જ સારી વાંસળી વગાડે છે, કોનું પ્રમાણ પડે? જેને એ દિશામાં કંઈક સાધના કરી છે. આપણે કેટલું કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ ટોપ ગુરુ છે, કોનું વજન પડે? આપણે નહીં ઓળખી શકીએ. હજી ગઈકાલે આપણે વાત ન કરી સર્વમમાં, જ્યારે આપણે એક પાત્ર જ આપણે નથી પામી શક્યા, હું પોતે એક સારો પતિ નથી બની શક્યો, હું સારો એક પિતા નથી બની શક્યો, તમેવ સર્વમ માતા પિતા બંધુ સખા વિદ્યા દ્રવિણમ સર્વમ, એ કેવી રીતે હું પામી શકું સ્વામીને? બહુ જ સીધી વાત છે. પહેલા તો મહાન સ્વામી ઘણી વાર વારંવાર એક વાત દોડાવે છે, યુ રીડ યુ ફગેટ, તમે વાંચો તમે ભૂલી જશો, યુ સી યુ રિમેમ્બર, તમે પ્રત્યક્ષ તમે નજર સમક્ષ હાજર હોય કદાચ થોડુંક યાદ રહેશે, યુ ડુ યુ નો, તમે કરશો તો જ તમને ખબર પડશે. પ્રમુખ સ્વામી મહારાજને જાણવા માટે પ્રમુખ સ્વામી મહારાજ થવું જ પડે, એમના આધારે જીવન જીવવું જ પડે. જે માણસે ક્યારેય જિંદગીમાં નિજળો ઉપવાસ કર્યો જ ના હોય એ કેવી રીતે પામી શકશે કે પ્રમુખ સ્વામી મહારાજ વાસદમાં એકાદશીને નીજળા ઉપવાસમાં 102 ડિગ્રી તાવમાં 137 પધરામણી કરી શક્યા? એ ક્યારે આપણે ખબર પડશે? જેને આપણે તમે એકાદશી દિવસે ફરાળમાં પછી ને બપોરે જાગજો ખાલી, બસ એકાદશીમાં મહારાજની આજ્ઞા છે કે આપણે એકાદશીને દિવસે આપણે જાગવું, ફરાળ કરીને પણ પહેલાં જાગજો. ખબર પડશે કે જે બહુ વહેલા ઉઠતા હોય 4-5 વાગે અને બપોરની ઊંઘનો ત્યાગ કરવાનો હોય, ખબર પડશે ફરાળ કરીને પણ જાગજો, તો પછી નીજળે ઉપવાસ કરીને જાગવાનો હોય તો, અને ખાલી નીચળે ઉપવાસ કરીને બેસી રહેજો રૂમમાં, એસી રૂમમાં તમે એકાદશી દિવસે બેસી રહેજો. એકાદશી દિવસે તમે ઉપવાસમાં 12 તાપમાં ખાલી ઉભા રહેજો, પધરામણી નહીં ખાલી તાપમાં ઉભા રહેજો, અને કદાચ તમને જયારે તાવ આવે, નેક્સ્ટ ટાઈમ જયારે તાવ આવે ને, ખાલી એક પ્રસંગ યાદ કરજો કે પ્રમુખ સ્વામી મહારાજને 102 ડિગ્રીનો તાવ હતો, એ દિવસ નીચે ઉપવાસ હતો, અને ઉનાળાના સમયમાં 137 પધરામણી કરી. ત્યારે ખાલી યાદ કરજો, તમારું લીંબુનું પાણી, તમારા ચા પાણી બધું તમારે ગોદળ ઓઢીને પણ આ પ્રસંગ યાદ કરજો. બસ એ આપણે નહીં પામી શકીએ જ્યાં સુધી આપણે યુ ડુ યુ નો. જ્યારે આપણે એક પણ આદિવાસી ગામમાં એક પણ હરિભક્તના સામેને ઝૂંપડામાં પણ નથી ગયા, આપણે કેવી રીતે પામી શકશું કે 20 દિવસમાં 55 ગામ તમે કેવી રીતે કરી શકો? હરિભક્તની ગાડીમાં અમે જ્યારે પધરામણી જતો હોય ત્યારે હમણાં જ હરિભક્ત કહેતા હતા કે સ્વામી તમે કંટાળો નથી આવતો આ પધરામણી કરીને? મને કે શું કરીએ, પ્રમુખ સાહેબ કરી ગયા છે એટલે અમે કરીએ છીએ.
આ સંતો જે પણ કંઈ અમે કરીએ છીએ ને પ્રમુખ સાહેબ અને રાજા સમક્ષ રાખીને જ કરીએ છીએ. આજે જે વ્યક્તિને આપણે ક્યારે મનનું મૂક્યું જ ના હોય, બોલો, તમારા પત્ની આગળ, તમારા દીકરા આગળ આપણે મનનું મૂક્યું ના હોય, આપણે કેવી રીતે પામી શકશું કે પ્રમુખ સાહેબ મહારાજ આગળ પીસેલું ભોજન હતું, થાળી હતી બપોરના 2 વાગે, એ એક હરિભક્તનું મન સાચવવા માટે પોતાનું મનનું મૂકીને હરિભક્તને રજા કરવા ગયા? નહીં પામી શકીએ. આપણે આપણું ઘરનું પોતાનું જે ભરણ પોષણ, આપણે 4 સભ્યનું આપણું ઘર છે, 4 ઓરડ આમ 2 ઓરડાનું આપણું ઘર, એક વ્યક્તિને જીવનભર આપણે સંતોષ નથી આપી શકતા. એક વ્યક્તિને આપણા 6 છોકરાને ભરણ પોષણ કરવું, એ બરાબર આપણે આ જીવન અક્ષુણ પણ આપણે કરી શકીએ ત્યારે કંઈક આપણે અંદાજ આવે કે 700 સાધુ સ્વામી શ્રી કહે નિભાવ કરતા છે, 700 સાધુ, 50,000 હરિભક્તો, 700 લાખો હરિભક્તો ખાલી ભરણ પોષણ નહીં, જીવનું કલ્યાણમાંથી લીધું છે, કેવી રીતે વહન કરી રહ્યા છે, ક્યારે પામી શકશો આપણે? ખાલી 18 કલાક, 24 કલાક નહીં, સ્વપ્ન અવસ્થા આપણે નથી કહેતા, જાગ્રત અવસ્થામાં ખાલી 1 દિવસ માટે, જાગ્રત અવસ્થામાં મનનું ઠેકાણું રહે છે આપણું, તો આપણે ક્યારે પામી શકશું કે પ્રમુખ સાહેબ મહારાજ કહી રહ્યા છે કે મને ત્રિકાળમાં પણ સ્ત્રીનો સંકલ્પ નથી થયો? માન્ય એક બાજુ જવા દે, ખાલી આંખ, જાગ્રત અવસ્થામાં ખાલી આપણે આંખને ઠેકાણે રાખી શકીએ છે? મહારાજ સાળંગપુરના 100મા વચનામૃતમાં વાત કરે છે કે જ્યારે આપણે સત્પુરુષના આધારે જીવશું, કંઈક આપણે આગળ વધશું, ત્યારે એ તો અપારંપાર જ લાગશે, અપરંપાર આગળ આપણે આટલું પામશું તો ઘણા આગળ છે, ઘણા આગળ છે, ઘણા આગળ છે. પણ ક્યારે થોડુંક યુ ડુ યુ નો, બસ બાકી કોઈ હિસાબ પણ, આપણે પ્રસંગ ગમે એટલા સાંભળશું એ પણ આપણે ક્યાં કરે છે? આ યુ ડુ યુ નો એ તો આગળની ભૂમિકા છે. 3 આપણે વાત કરી હતી, યુ રીડ યુ ફગેટ, યુ સી યુ રિમેમ્બર, યુ ડુ યુ નો. હજી તો પહેલી વાત, યુ રીડ યુ ફગેટ, યુ ફગેટ આપણે વાંચે છે પણ ક્યાં? મહંત સ્વામી પહેલી વાર પહેલા દિવસે શું વાત કરી, આપણે વાંચીએ છે, જેના આધારે મારો મોક્ષ મેં માન્યો છે, જેના આધારે મેં મારું જીવનું કલ્યાણ, અનંત કોટી જન્મનું મેં કલ્યાણ જેના મેં જેના હાથમાં મેં સોંપ્યું છે, એ સત્પુરુષ વિશે હું દિવસમાં કેટલી વાર યાદ કરું છું પ્રમુખ સાંઈ મહારાજને, પૂજા સિવાય. એ પણ આજે સવારે વાત ના કરી મનાનંદ સ્વામીએ, પૂજામાં પણ આપણી કઈ પૂજા હોતી હોય છે, દિવસમાં કેટલી વાર યાદ કરું છું. છાપો માટે આપણે જેટલો ટાઈમ કાઢતા હશું ને એટલો જ ખાલી, દિવસમાં 10 મિનિટ પણ પ્રમુખ સાહેબ મહારાજનો વિષય આપણે કંઈક મનન, ચિંતન, માનસી, સ્મૃતિ, મહિમાનો વિચાર, 10 મિનિટ. મહાન સ્વામી તો એકવાર સંત શિબિરમાં એ વાત કરી હતી, તમારે આધ્યાત્મિક સાધના માટે જેટલું વચનામૃત સ્વામીની વાત ઉપકારી નહીં બને ને, એવો એક પ્રમુખ સાહેબનો પ્રસંગ યાદ કરશે વધારે ઉપકારક તમને બનશે. વચનામૃત સ્વામી વાતને ગૌણ નથી કરતા, પણ વચનામૃત સ્વામી વાતમાં જે વાત આવે છે ને એનું પ્રેક્ટિકલ નિદર્શન, આબેહૂબ વર્ણની પ્રમુખ સામાનું જીવન છે. વચનામૃતનું ભાષ્ય એટલે પ્રમુખ સામાનું જીવન, કેવી રીતે એ આત્મનિષ્ઠા, એટલે શું વચનામૃત વાત આવી ગઈ કે અજ્ઞાનીમાં અજ્ઞાની ને નીચમાં નીચ ને મૂર્ખમાં મૂર્ખ ને, પણ એ વાત પ્રમુખ સામાનું જીવન એક પ્રસંગ તમને તાદૃશ ખબર પડે છે. આત્મનિષ્ઠા, 102 ડિગ્રીનો તાવ હોય, એકાદશીનો ઉપવાસ હોય, બપોરે જાગીને 137 પધરામણી કરવી, એ આત્મનિષ્ઠા. સ્વભાવ શબ્દ સહન કરવા આત્મનિષ્ઠા, બાકી તો આત્મનિષ્ઠા છે ને આપણે એસીમાં બેઠા બેઠા તો. પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ કેટલું દૈવત છે એમાં, એક એક પ્રસંગ જે પુરુષને આપણે આપણા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એવું અદભુત છે, આપણે તો નહીં જ પાર પામી શકીએ, અનંત ભવમાંથી પણ આપણે નહીં પામી શકીએ એવું આપણે લાગે છે. પ્રમુખ સ્વામી મહારાજનો ગુણ તો એનો સરાળો નહીં પામી શકે, પણ એટલીસ્ટ આપણું જે મંથલી પ્રકાશ આપણું જે આવે છે, એક પણ સત્સંગનું ઘર ના હોવું જોઈએ કે જેના કારણે પ્રકાશ ના આવતું હોય. આજે સંતો વાત કરે એકદમ દયામણી પરિસ્થિતિ થઈ ગઈ છે, પસ્તીમાં પ્રકાશનું રેપર અકબંધ હોય એવા પ્રકાશ રેપર સહિત પસ્તીમાં આવે છે. એ પસ્તી ક્યાંથી આવતી હશે? સત્સંગીના ઘરમાંથી જ આવતી હશે ને. પ્રકાશ વાંચવાનો ટાઈમ નથી મળતો, ક્યારે પ્રમુખ સામે પામી શકશો આપણે? આ વખતે વિચરણના પ્રસંગો બધા કેવા અદભુત છે. આ પ્રમુખ સાહેબ શા માટે આપણે રાખીએ છે? આ પ્રિયદર્શન સ્વામી, પરમાનંદ સ્વામી બધા શા માટે આપણે રાખીએ છીએ ભેગા? પ્રમુખ સ્વામી મારાની રોજ નિશ્ચિત લખવા, રિપોર્ટ લખવા માટે, ઇતિહાસ છે. આ એક એક પ્રસંગ જે છે અદભુત પ્રસંગો બધા છે, એ એક એક પ્રસંગ, એક પ્રસંગ આપણા જીવન માટે કાફી છે આમ આખો વળાંક લાવવા માટે, ટર્નિંગ પોઈન્ટ. એ એક પ્રસંગ આપણે ખાલી ચોટ લાગી જાય ને, ગઈકાલે આપણે વિવેક સાગર સાહેબની વાત કરી હતી, 30-30 વર્ષ સાથે રહેનારા પુરુષ
છતાં પણ એમ થાય છે કે વોકિંગ માં હાજર થઈ જાવ, પૂજામાં ભાવ કંઈક કહેતા હોય, એક લટકું, એક દ્રષ્ટિ, એક ખાલી બોધ, એક સ્માઇલ, ઇનફ, આખું જીવનનું પલટાવી દે તમને. એ સત્પુરુષના આપણે વિશે થોડુંક કંઈક વાંચીએ. મનુસ્મૃતિમાં તો શું લખ્યું છે? મનુસ્મૃતિમાં લખ્યું છે, એતત દેશ પ્રસૂતસ્ય એતત દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મન સ્વમસમ ચરિતમ શિક્ષેરન પૃથ્વીએ સર્વમાનવાહ. કે આ દિવ્ય ભૂમિમાં જે પણ કઈ અગ્રજન્મના મહાન પુરુષો થઈ ગયા છે એનું તમારે સ્વમસમ ચરિતમ શિક્ષેરન, એ તમારું ચરિત્ર તમારે વાંચવું, વાંચવો નહીં, અભ્યાસ કરવો, શિક્ષીરન, કારણ કે એના આધારે જ તમારું જીવન તમને ઘડવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજનું આપણું સ્વરૂપ, જીવન કેવું હોવું જોઈએ એ આદર્શ સ્વરૂપ છે. પ્રેમાનંદ સ્વામી પણ ગાયું કે પ્રાણ જીવનને જોઈ જોઈ જીવું, જોઈ જોઈ જીવ એટલે આમ આખમી છે, આમ ટગર ટગર જોયા કરવું, એના પ્રસંગો જોવાનું, એમને જીવન જીવવાનું, એના આધારે આપણું જીવન ઘડવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજના મનમાં આપણું કેવું સ્વરૂપ છે, આપણે છે ને એમનું સ્વપ્ન છે. વાત કરી કે 93 સાલમાં સ્વામી શ્રી વિદ્યાનગર હતા, એ વખતે સ્વામીશ્રીમાં ચક્રનું પ્રકરણ ચાલતું હતું. એ ચક્કરનું પ્રકરણમાં ડૉક્ટરની કહેવાથી સ્વામીશ્રી સવારે પણ થોડાક આરામ કરતા હતા, જમવા આવે પહેલાં. એટલે સ્વામીશ્રીનો ક્રમ થોડોક બદલાઈ ગયો તો જમવાનું મોડું થતું હતું, લગભગ 1-1.5 જેવું થઈ જતું. સ્વામીશ્રી એક દિવસ આવી રીતે આરામ કરીને ઉઠ્યા અને 1:15 જેવું થયું હશે એટલે જમવા પધાર્યા. એ વખતે ભગવચરણ સ્વામી સામે બેઠા હતા. એ વખતે ભગવચરણ સ્વામી થોડી ગમત કહે કે સ્વામી કેમ મોડું થઈ ગયું આજે જમવામાં? બાબા કે મોડું ક્યાં, તું ટાઈમ જ છે. એટલે ભગવચરણ સ્વામી થોડાક આમ સખાભાવવાળા, એટલે કે નાના, આ તો મન થયું કે દાદા તમને બહુ ઊંઘ સારી કંઈક આવી ગઈ, કંઈક સ્વપ્ન આવી ગયું હોય, તો આજ મોડું થયું હોય. બાબા કે મને સ્વપ્ન આવતું જ નથી, એમ કે વાત ઉડાડી દીધી. પછી વાત નીકળી કે યોગી બાપાને બહુ સ્વપ્ન આવતા, જાગા સ્વામીને અને સાસરી મહારાજને અને ભગીજી મહારાજને ને પૂરણપુરી કરી હોય ને વાડ્યું હોય ને વાસણ ટક્યા હોય ને. બાપાએ પછી પુષ્ટિ કરી કે હા, યોગી બાબા બહુ સ્વપ્નમાં બહુ હતા અને વાતોમાં બહુ કરતા. પછી બાપા ત્યાં શ્લોક બોલાય છે, બાપા એક બે કોડીઓ માંડ દીધો છે મોઢામાં અને તરત બધા હરિભક્તો યુવક આગળ જોઈ છે અને કહે છે કે મને સ્વપ્નમાં તો બધા આ હરિભક્તો યુવકો જ દેખાય છે. આપણે બધા સ્વામીજીનું ડ્રીમ છે, સ્વપ્નું છે, એ સ્વપ્ન કેવી રીતે સાકાર થશે? બાપાના મનમાં કેવું છે? આમ આદર્શ મારો હરિભક્તો કેવો હોવો જોઈએ? આમ એની આંખ કેવી હોય, એની કાન કેવા હોય, એના હાથ કેવા હોય, એની જીભ કેવી હોય, એની પગ, એનું હૃદય કેવું હોય? મારા હરિભક્તની આંખ ક્યારે અવગુણ જોઈ? મારા હરિભક્તની કાન એ ક્યારે અવગુણ સાંભળે? મારા હરિભક્તના હાથ એ ક્યારે કોઈનું અહિત કરે? મારા હરિભક્તનો હૃદય એ ક્યારે અહમહિમાનો વિચાર કરે? કેવા આમ એમનો મનમાં આપણું માનસ પુત્ર કેવું હશે? એવા આપણે બનવાનું છે. ત્યારે સાચા અર્થમાં એ ગુરુ ઋણ અદા કર્યું કહેવાશે. આજે થોડીક વાત કરવાની છે, કાલે પણ થોડીક વાત કરવાની છે. મન થયું કે આજે કદાચ પૂરું થઈ જશે, પણ કાલ ઉપર આપણે નાખીએ છીએ. પણ આપણા જીવનનું જે પૂર્ણ જે અર્ઘ્ય એ ક્યારે અપ્યું કરાવશે? જ્યારે આપણે સ્વામીશ્રીના જેવા થઈએ. સ્વામીશ્રીના મનમાં મારો જે સંગી થાય એને આ લોકની બધી વાસણ તૂટી જાય અને ભગવાનના સંગે ભગવાનને સુખી સુખ્યા કરવા. સ્વામીશ્રીના મિશન છે, મારાનું વિઝન છે, એમના એના માટે પદ આવ્યા છે. એ ધ્યેય સિદ્ધ ક્યારે થાય? એમના કામ આપણે ભળીએ ત્યારે પદે રાજી થાય ને. આપણું નોબલ, ધ નોબલેસ્ટ, ધ હાઈએસ્ટ કોન્ટ્રીબ્યુશન યુ કેન મેક ફોર ધ એલિવેશન ઓફ મેનકાઇન્ડ. 30-30 વર્ષથી જેને ખાલી 30 વર્ષ આપણે વાત કરીએ, ખાલી 30-30 વર્ષથી જેને સખત અને સતત પરિશ્રમ મારા માટે કર્યો છે, બીજા માટે નહીં, ભૂલી જાઉં, સત્સંગમાં નહીં, ભૂલી જાઉં, મારા માટે, બસ મારું જીવનું કલ્યાણ થાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજને રાત દિવસ જોયા નથી. 30-30 વર્ષ સળંગકુળ જુદી વાત છે. આજે એક દિવસ હું ભોગવી શકું કરાચ, ચાલો એક દિવસ, કાલે એક મહિનો, શ્રાવણ માસ જ છે ને, પછી તો કાલે પૂર્ણાવતી છે, પણ સારામાં જઈશ અને આરામથી મારા રૂમમાં બેસીશ. એક મહિનો માટે એમ કરી શકાય? એક ધારો, નો વેકેશન, નો રજા, એ અઘરું કરવું બહુ અઘરું છે. એક ધારો, હે, એક ધારો જેને પ્રમુખ સાહેબના સાથે જીવન વિતાવ્યું છે ને, જેને એ હાડ મારી જોઈશ, આપણે જોયું જ નથી. આપણે સવારે જ મન સાહેબ વાત કરતા હતા કે મોટો શેઠિયો હોય એ તો જ્યારે હાડ મારીમાંથી મોટો થયો, ઝૂંપડામાં જ્યારે મેલમાં ગયો હોય એના જે છોકરો થાય ને એને તો જોયું જ નથી. એને તો એનો જન્મ તો મેલમાં જ થયો છે, બોર્ન વિથ સિલ્વર સ્પૂન. એને ક્યાં ખબર છે કે મારા પિતાજી કેવી રીતે હાડ મારી બેઠીને એ આ મોટા મેલમાં આવ્યો છે? એટલે આપણે છે ને બધા સુખપાલ માત્ર બેસીએ છીએ. આ લિખિત યજ્ઞ પુરુષ દાસ પણ આપણને હજી પામી શકીએ,
વાંચીને તો વાંચીને પણ આપણે નહીં પામી શકીએ, કારણ કે આપણે તો જાહોજળીમાં જ આપણે રહીએ છીએ, એમાં જ આપણો ઉછેર થયો છે. પણ જે લોકોએ જોયું છે, મહંત સ્વામીએ એમના જીવન નિર્ખ્યાર એમાં શરૂઆતમાં એક પ્રસંગ ટાંક્યો છે બામણ ગામનો. બામણ ગામમાં વૈશાખ માસમાં સખત તાપમાં બપોરે 3 વાગે જમ્યા પછી, જમ્યા પછી તો તાળી એક એક પડ જાય લાખની. બપોરના સખત તાંબા 3 વાગે મહંત સ્વામી કહેજો સાથે પધરામીમાં હતો, પ્રમુખ સાહેબમાં જ પધરામીમાં નીકળે છે. અને એ વખત આખું જે પેલું ગામડાનું જે બધા ખાડા ટેકરા બધા હતા ઉચાણ નીચાણ વાળું, એક ઘરથી એક ટેકરેથી બીજે ટેકરે અને ઉચાણ નીચા આમ જવાનું, આમ સખત તમે હાફ ચડી જાય, પગમાં પિંડીમાં પણ કડતર થાય. એમને સાથે એમને અનુભવ થતો હતો કે પ્રમુખ સાહેબ કેવું થતું હશે, હાર્ટ પેશન્ટ. પ્રમુખ સાહેબ મહારાજ મહંત સાહેબ પાસે લખે છે કે મને દયા આવતી હતી, શું જરૂર હતી આ, બાકી શું કર્યું રાખ્યું છે એમને, કંઈ કરવાની જરૂર નથી આ, એમને તો આરામ જ કરવો જોઈએ, આવા વિચારો એમને મનમાં ચાલતા હતા. એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ મહંત સ્વામી આગળ સામે જોઈને પોતે હસે છે. મહંત સ્વામી એમનો સ્વાગત જે સંવાદ ચાલે છે ને મનમાં, પ્રમુખ સાહેબ મહારાજ હસે છે અને મહંત સ્વામી મનમાં શું ચાલે છે પોતે પુસ્તકમાં લખ્યું છે. મહંત સ્વામી લખે છે કે મને થયું કે આ હસવાની બાબત છે, પ્રમુખ સ્વામી મહારાજ જાણે વાંચતા હોય ને મન એ રીતે પોતે જવાબમાં હસે છે. મહંત સ્વામી મનમાં જવાબ આપે છે કે આ કઈ હસવાની બાબત છે, આ દેહના ચુરા ચુરા ચુરે ચુરા થઈ રહ્યા છે અને આ પુરુષ હસે છે, આ કઈ હસવાની બાબત છે. અને એનો જવાબમાં પ્રમુખ સાહેબ મહારાજ શું આપે છે જવાબ, પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે યોગી બાપાએ બહુ પધરામણી કરી છે. મહંત સ્વામી કહે છે, લખે છે કે લ્યો આને હવે આપણે શું કહી શકીએ, આ ભક્તિ માને છે, એમનું સંપૂર્ણ જીવન ગુરુ સમક્ષ રાખીને પદે જીવ્યા છે. તો એક મહિનો સુધી પ્રમુખ સાહેબ આપણે પ્રસંગો નજર સમક્ષ રાખીએ 1 કલાક માટે, એ 30 કલાકમાંથી આપણે શું પામ્યા, ગુરુમય થવાનું, ગુરુ આધારે આપણે જીવન એ જ એમની સાધના પોતે ભક્તિ માની છે. આ મારું જીવન એમાં આપણે એમ લાગે, મહંત સ્વામી જે લખ્યું છે આ એક એક જે બીરાના પ્રસંગો છે, આ બીરાના પ્રસંગો છે ને ખાલી કઈ આમ ઔપચારિક રીતે નથી, આમ ક્યાંય લખી નાખે, આ એક એક 30-30 વર્ષ સુધી આવું કરતા આવું, કોઈ ફરિયાદ નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ બહાનું નહીં, કોઈ તર્ક નહીં, કોઈ દલીલ નહીં, બાકી મારું ગળું દુખે છે, મારા પગ મારી ઉંમર થઈ ગઈ, હવે હું જો આ કરીશ તો બીમાર પડીશ, તમારે ઘરમાં આવીશ તો બીજા બધા હરિભક્તોને લાભ નહીં મળે, વંચિત રહી જશે, કોઈ તર્ક નહીં, કેવળ ભક્તિ. હરિભક્તો માટે જયારે પ્રમુખ સાહેબ મહારાજે આ પોતે ન્યોછાવર કરી, કોઈ ફરિયાદ નહીં. સ્વામીજી સારંગપુરમાં હતા અને સાંજના સમયે સ્વામીજી ગાડીમાં મર્સિડીઝમાં બેસીને ઉતારેથી સ્મૃતિ મંદિર જતા હતા સાયમ ભ્રમણ કરવા માટે. એ વખતે ગાડીમાં છે ને કંઈક બગડી ગયું હશે ગાડીમાં, મર્સિડીઝ ગાડીમાં, એટલે ગાડીમાં અવાજ આવતો હતો, ઊં કંઈક થતું હતું. આમ બાપાએ પૂછ્યું ઇન્દ્રવદન કે આ શું છે ગાડીમાં ઊં થાય છે. ઇન્દ્રવદન જવાબ શું આપ્યો કે બાપા ગાડીને છે ને વા થયો છે, વા થયો છે. બાપા કે વા, કે હા કે તમારી સાથે રહીને વિચરણ બહુ કર્યું ને, આડે ધડ વિચરણ રાત દિવસ જોયા વગર, એટલે ગાડીને પણ વા થયો છે, એટલે ઊં કરે છે. સ્વામી જવાબ શું આપે છે, અમે ક્યારે ઊં નથી કર્યું. સ્વામી શ્રી ક્યારેય ફરિયાદ નથી કરી. મર્સિડીઝ જેવી મર્સિડીઝ ગાડી, વર્લ્ડ ક્લાસ ગાડી, એ પણ હાફી જાય છે, પ્રમુખ સ્વામી હાફતા નથી, કારણ કે મર્સિડીઝમાં પણ 90% સુધારા બાકી છે, પ્રમુખ સાહેબ મહારાજ પૂર્ણ છે, એ પૂર્ણ નથી, એ પૂર્ણ પ્રેમ છે આપણા માટે, પૂર્ણ રીતે એમને આપણા માટે ન્યોછાવર કર્યું છે. આ જે ભીરાના પ્રસંગો આપણે ખાલી વાંચીએ ને તો પણ આપણને મહોભાવ જાગે, પ્રમુખ સાહેબ આ પ્રગટ ગુરુ હરિ આપણે આમ પૃથ્વી પર વિચરી રહ્યા છે. આપણે જે પણ કઈ શાસ્ત્રની વાત કરીએ બતાવી છે કે જો આ આપણે જે વાંચીએ છીએ, જે સાંભળીએ છીએ, જે લખીએ છીએ, એ આકાશની વાત નથી, આપણી નજર સમક્ષ જીવી રહ્યા પુરુષ છે. આ જે પણ કઈ વાત થઈ આ જો આ જીવે છે ને એ બતાવી શકીએ આપણે, એવા સાક્ષાત પુરુષ છે. તો શા માટે ના વાંચવું જોઈએ એમનું જીવન? સંતો બહુ મોટી કૃપા કરી છે, આ પ્રકાશ આપણા માટે દર મહિને બહાર પડે છે, જેના માટે આપણે અક્ષરપીઠનો આખો મોટો તંત્ર ઉભું કર્યું છે, બાકી જરૂર શું હતી? આજે અમૃત મહોત્સવ પ્રકાશનો જે બ્રહ્મોપનિષદ છે, જેમાં નિર્ખ્યા રહે છે આખી શ્રેણી છે, એટલું તો આપણે વાંચીએ ત્યારે આપણે ખબર પડશે કે પ્રમુખ સાહેબ મહારાજના આમ જીવનમાં એક એક વસ્તુ આમ કેટલી હદે પોતે આપણા માટે આમ આપણા માટે જીવી ગયા છે. બાકી એમને કઈ જરૂર નથી, આપણા મોક્ષ દાદા ખરા કે નહીં? જો આજે આવીને જાહેરાત કરે કે આજથી છે ને તમે બધા જ મને મોક્ષનું કલ્યાણના દાતા માનો છો, ચાલો હું તમારો મોક્ષ કરીશ, જાઓ, પણ તમને ગેરંટી મોક્ષ તમારો કરીશ, કલ્યાણ કરીશ,
પણ તમારા છોકરાનું નામ પાડો લટ લેવીને દુકાનમાં પ્રશ્ન, મારા બૈરું મને મારે છે, મારો છોકરો માનતો નથી.

විසු අපේක්ෂා තමයි පාස. එනි පෙළ අපි සු ලයිකාත ඇති. අපර කේ වේ රූප છે, કઈ બોમ ટેલેન્ટ છે, બો આપણી આવડત બુદ્ધિ શક્તિ છે, આપણે કઈ બોમ મુક્ષતા છે. બીએપીએ સંસ્થા માટે આપણું શું પ્રદાન? આપણે તમે કેમ મોટા થઈ ગયા કે પ્રમુખ સમાજ આપણા માટે આટલું બધું કરી જાય? કઈ લાયકાત આપણી? છતાં પણ આપણે આટલા આપણા માટે આટલું બધું કરે છે? આપણી કોઈ લાયકાત ના હોવા છતાં પણ, જેની લાયકાત ના હોય કે નહીં કહેવાય, કેવો કહેવાય? લાયકાત ના હોય ને કેવો કહેવાય? છતાં પણ સ્વામીજી ક્યારે એવું કીધું નથી. સ્વામીશ્રીનો પ્રેમ છે ને, સ્વામીશ્રી કોઈ ફરિયાદ નથી કરતા, કઈ કોઈ અપેક્ષા રાખતા નથી. આપણે જાણીએ છીએ આપણે કેવા છે, કોઈ કહેવાની જરૂર નથી. સ્વામીશ્રી તો જાણીએ જ છે, આપણે પણ થોડાક અંશે આપણે જાણીએ છીએ. છતાં પણ સ્વામીશ્રી આપણે તો કંઈક તો એમાંથી મન ના થાય કે આપણે થોડુંક કંઈક કરવું છે સામે. આજે બીડાના પ્રસંગો છે, એ હકીકત છે. એટલે આપણે કહે છે કઈ આમ લખી ગયા છે, ઔપચારિક છે એવું નથી. મનસ્વામી બહુ સુંદર એક ઉપસંહાર કર્યો છે આ જીવ નિરખ્યના ચોથા ભાગમાં. મનસ્વામી જે લખે છે, પોતે કહે છે કે આ જે બિરાણી વાતો છે એ ઔપચારિકતા કે મનમણામણા કે આ વાણીનો વિલાસ નથી, કે આ લાગણીવશ થઈને પ્રેમના દાવે લખવું પડે છે એવું નથી, કે અલંકાર કે વિશેષણો પણ નથી. ગુરુ છે તેથી લખવું પડે એવું પણ નથી, અતિશયોક્તિ નથી, અતિવ્યાપ્તિ પણ નથી. આ લખવું છે, આ લખ્યું છે કારણ કે નક્કર અનુભવેલી હકીકત છે. આ મહાન સ્વામીના અક્ષરશઃ શબ્દ છે. આ લખ્યું છે એ નક્કર અનુભવેલી હકીકત છે જેના સાક્ષી લાખો હરિભક્તો છે. તમે સાક્ષી છો. અમે તો ક્યાં જૂના પ્રસંગો જાણ, તમે જાણો છો બધા. વડોદરામાં તો અઢળક પ્રસંગો છે. તમે એક એક હરિભક્તો સાક્ષાત પ્રમુખ ઉપનિષદ છો. તમને ખબર છે તમારા જીવનમાં સ્વામીશ્રી કેટલી હદે વણાઈ ગયા છે. તમારા પત્રો, તમારા પુષ્પ, તમારા પુત્રો, તમારા ઘરનો ધંધાના એક એક પ્રશ્ન તમે સ્વામી સાથે જોડાયેલા છો, તમને ખબર છે. અને આ જે પ્રેમ છે સ્વામીશ્રીનો, એની પાછળ પણ એમની કઈ ગણતરી નથી. આમ ટેક્ટિક્સ છે, આમ સ્ટ્રેટેજી પોલિસી છે, આમ ટેકનિક છે કે ચાલો હું છે ને હવે મારે આટલી મોટી સંસ્થા ચલાવવાની છે એટલે મારે અહીંયા આ માણસની જરૂર પડશે, હવે આ માણસ પાસે મારે આવું કામ લેવાનું છે, તો હવે એને છે ને ચલો આને આવી રીતે સ્મૃતિ આપીશ, મારે આની પાસે આટલું કામ કરાવવાનું છે એટલે એને એક સ્મૃતિ આપીશ, એનું નામ પૂછીશ, એને માથે હાથ મૂકીશ, અંદર પ્રસાદ આપીશ અને યાદ થઈ જશે ને, જિંદગીભર મને યાદ કરશે, મારો વશ થઈ જશે, બસ મારું કામ કરી નાખશે. ભક્તિમાં પ્રેમમાં કોઈ ગણતરી નથી હોતી. સ્વામીશ્રીના પ્રેમમાં કોઈ ગણતરી નથી, નિસ્વાર્થ પ્રેમ છે, કલ્યાણ ભાવના છે, હિતકાર હિતકરણ, અત્યંત આપણું હિત, પરમ હિતકારી એવા સંત છે. એવા સંતને આપણે જાણવાના છે, એવા સંતના પ્રસંગ આપણે જોઈએ છે. એવા સંત એ મારી રીતે કેવી રીતે જીવી ગયા, એ પ્રમુખ સ્વામી મહારાજના આપણે અખૂટ અમાપ એવા સમુદ્રમાંથી માત્ર બિંદુનું જ આપણે આચમન કર્યું છે, એ પ્રસંગો એક એકમાં એવું દૈવત છે, આપણું જીવનનું આખું કલેવર એ બળી નાખી શકે એવા છે. પ્રમુખ સાહેબ મહારાજ માટે તો મોટા મોટા મહાનુભાવ કહી ગયા કે હિસ્ટ્રી વિલ હેવ ટુ રિઝર્વ એન એન્ટાયર વોલ્યુમ ફોર પ્રમુખ સાહેબ મહારાજ. ઇતિહાસનો જ્યારે ઇતિહાસ આખો લેખાશે, એક બે પાના નહીં, એક અધ્યાય નહીં, સ્વતંત્ર આખો ગ્રંથ. પ્રમુખ સાહેબ મહારાજ સ્વયં એક વિશ્વકોષ છે, સમર્પણનો વિશ્વકોષ, પ્રેમનો વિશ્વકોષ, સહિષ્ણુતાનો વિશ્વકોષ, ક્ષમાયાચનો વિશ્વકોષ, ધીરજનો વિશ્વકોષ, એક એક ભાવનો એક એક ગુણ તમે લ્યો, પરંપર નેતિ નેતિ, એ નેતિ નેતિના પણ કદાચ કંઈક આપણે અંશને પામી શકીએ, એક પ્રસંગ પણ આપણે જો આપણા જીવમાં એ અડાડી શકીએ, એ પુરુષ આમ તો હજી આપણા પ્રસંગના આધારે જ જાણે છે. ખાલી આપણે જ લૌકિક આ પ્રેમ ને મમત્વ અને વત્સલે એ પ્રેમ હજી આ લૌકિક ગુણ આપણે કહે છે. આ તો બધા છોકરા શું કહેવાય, કૂતરાળ બેલાડામાં પણ જોવા મળે છે. તો પછી ભગત ઘણી વાર વાત કરે છે કે જ્યારે જ્યારે ગૌશાળામાંથી પેલી ભેંસને ગાયને વેચવાની થાય, એના આંખમાં શું આવે છે, એને પણ મિલન ને વિયોગ ને થાય છે, એને પણ પ્રેમ અનુભવાય છે. તો બધા ભગત કહે છે ક્યારેક થોડા દિવસ બહાર જવાનું થાય અને પાછા પછી ગૌશાળામાં આવે, બધી જ ગાયો ને વાછડી ને બધા એકદમ તોડે વળી જાય. પ્રેમ તો એ લોકોમાં પણ હોય છે, પ્રેમની આપણે કંઈ બહુ નવી વાત નથી, આપણે પણ અનુભવી શકીએ છીએ. પણ આ દિવ્યતા છે એ અક્ષર બ્રહ્મ પોતે આવીને આપણે વાત કરે છે. જે પ્રમુખ સ્વામી મહારાજ મૂળ સ્વરૂપ પામ્યા નથી, વેદ ઉપનિષદમાં ગીતામાં જે વાત કરે છે અક્ષર બ્રહ્મ, કેવા અક્ષર બ્રહ્મ, જેને રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ફરે છે, એ અક્ષર બ્રહ્મ આવીને મને પૂછે છે તમારું નામ શું, તમે જમ્યા? જે અક્ષર બ્રહ્મ પોતે ભગવાનનું અખંડ ધારક સંત. મહારાજે કીધું કે જગતનો આધાર છે એ કુટુંબનું નહીં, ચાર દિવાલનું ઘર નહીં, સમગ્ર બ્રહ્માંડના જીવનો પોતે આધારરૂપ છે. જેની શક્તિએ કરીને એમના આંખમાં પ્રકાશનારા ભગવાન છે, માટે એમની શક્તિએ કરીને સમગ્ર બ્રહ્માંડના

આંખમાં પ્રકાશ શક્તિ મળે છે. એમના પગમાં ચાલનારા ભગવાન છે, એટલા માટે સકલ બ્રહ્માંડના જીવોને પગમાં ચાલવાની શક્તિ મળે છે. એમના અંગો અંગમાં ભગવાન રહ્યા છે, એ શક્તિથી આખા બ્રહ્માંડના જીવોને એક એક ઇન્દ્રિયોમાં એ શક્તિ પ્રાપ્ત થાય છે. એ ભગવાનનું સ્વરૂપ આપણે મળ્યું છે. જે ભગવાનનું સ્વરૂપ, વિચાર કરજો, મારે જે વાત કરી કે જ્યારે એ ભગવાનનું સ્વરૂપનું ચિંતવન, આંખ મીચીને ચિંતવન કરીએ છીએ, ત્યારે 14 બ્રહ્માંડનું સુખ એ ત્રણવત ભાસે છે. આ એ ભગવાન તો પોતે સાક્ષાત અંગોંગ ધાર્યા છે. મહારાજ કહે છે સારંગપુરના પહેલા વચનમાં કે ભગવાનનું એક નિમિષ માત્રનું દર્શન એના ઉપર અનંત કોટી બ્રહ્માંડનું સુખ વારી ફેરી નાખી દે. એક નિમિષ માત્રનું દર્શન એ ભગવાનનું તેમને અખંડ સાક્ષાત્કાર છે. એ કઈ ભૂમિકાએ પોતે પહોંચ્યા છે? જે મહારાજ કહે છે કે એક ભગવાનના એક રૂમમાં જેટલું સુખ સમાયેલું છે એમાં અનંત કોટી બ્રહ્માંડનું સુખ એના કોટીમાં ભાગમાં પણ ના આવી શકે. એવા ભગવાન એક રૂમમાં આટલું સુખ હોય તો એના તો અંગો અંગમાં, નાકમાં નાક, આંખમાં આંખ, કાનમાં કામ, અંગો અંગ પર ધાર્યા છે. એ કઈ ભૂમિકા છે? જગત તદ્દન લિપ્ત છે, જેની કોઈ વાસના નથી, આ જગ જગતમાં કોઈની રસ નથી. એ સત્પુરુષ આપણી સાથે રહીને મારા માટે જીવન જીવી ગયા. મારા સામેની વાતમાં લખ્યું કે જ્યારે અક્ષર દ્રષ્ટિ એ પામે ત્યારે આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ ધડકો ના થાય. શું વાત કરી ગયા! અક્ષરની દ્રષ્ટિએ પામે તો બ્રહ્માંડનો પ્રલય થાય તો ધડકો ના થાય. એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, એમના રોવડે રોવડે બ્રહ્માંડનો ફળે છે. એ પ્રમુખ સાહેબ મહારાજ, મારે દુઃખી દુખ્યા થાય છે, મારે સુખી સુખ્યા થાય છે, આપણા જેવા કેવા થઈ ગયા છે, અને આપણે ક્યાં ને એ ક્યાં? સાંગાતમાં આપણે પેલી વાત કરી હતી કે એકાંતિકમાં અને સત્સંગમાં કેટલો ફેર, તો જેટલો કુસંગીમાં અને સત્સંગીમાં ફેર એટલો ફેર. બીજા શબ્દમાં જો કેવું હોય તો પ્રમુખ સાહેબ મહારાજ અને આપણામાં કેટલો ફેર, તો જેટલો બિન લાદીન અને આપણામાં ફેર એટલો પ્રમુખ સાહેબ અને આપણામાં ફેર. આપણે બિન લાદીન પોતે નાહી ધોઈને પૂજાપાઠ કરે છે, પંચવટમાન પાડે છે, ધર્માદો આપે છે, એના ઘરે પ્રકાશ આવે છે, આપણે સત્સંગી છે. છતાં પણ જ્યારે આપણે કુસંગી થકી કેટલા જુદા પડે છે! ખાલી એક બે કલાકની બસની મુસાફરી આપણે કરવાની હોય, બાજુમાં કોઈ કુસંગી આવી ગયો હોય, આપણે ત્રાસ થઈ જાય. એમ મોઢું ગંડાતું હોય, દારૂ પીધો હોય, સિગરેટ પીતો હોય ત્યાં, અને આમ પૂજા નાવાનું તો કહેવાનું જ ના હોય, આમ ત્રાસી, આમ ક્યાં ઉતરે તો સારું, ત્રાસી જાય આપણે, તો આપણે પ્રમુખ સાહેબ મહારાજ કેવા લાગતા હશું? આ જગતની બધી વાસનાઓ ને દોષ ને પ્રકૃતિ ને મનના બધા જે બધા જે પ્રદૂષિત બધી જે વાતો આપણી, છતાં પણ આપણા માટે જીવી ગયા તો એ આપણે ક્યારે પામી શકશું? એ જ વાત ફરી, યુ રીડ, યુ ફગેટ, યુ સી, યુ રિમેમ્બર, યુ ડુ, યુ નો. અંતે તો આપણે કરવાનું જ છે. શરૂઆત કરીએ આપણે ટુ રીડ, અને પછી યુ સી, પ્રત્યક્ષ હાજર છે આ પૃથ્વી પર. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન આ પૃથ્વી ઉપર સદહે વિચરી રહ્યા છે. લાભ લઈ લો ને ભાઈ સાહેબ, તમે તો બધા ગ્રહસ્થો છો, તમે બધા સ્વતંત્ર છો, તમારે પોતાની ગાડી બધી સરકવાડ અહીંયા છે, તમારે કઈ જોડનો પ્રશ્ન નથી, તમારે કોઈને પૂછવાનું નથી કોઠારી ફૂટાડીને, તમારે તો ભગવાનને સાક્ષ નજીક 100 કિલોમીટર પ્રમુખ સાહેબ નજીક હોય ને પહોંચી જ જાઓ. શનિવાર રવિવારે લાભ લઈ જ લો એમના દર્શન. જે પુરુષને દર્શન માત્રથી આંખના પાપ પડી જાય, જેની વાતો સાંભળવાથી કાનના પાપ પડી જાય, કદાચ દૂર ના જવાય તો નજીક ના જવાય, દૂર હોય, પરદેશ હોય, તો જેનું સ્મરણ માત્રથી મનના પાપ પડી જાય એવા સાક્ષાત પુરુષ આપણે મળ્યા છે, તો થોડુંક એના વિશે આપણે વાંચીએ, એનો પ્રત્યક્ષ લાભ લે, એનું સ્મરણ કરે, એના વિશે વાંચીએ, અને એના આધારે આપણું જે સ્વામીનું આપણું સ્વપ્નું છે, આપણે કેવા બનાવવા છે, આપણે કેવા થવાનું છે, તો હકીકતમાં એનો દાખલો સફળ થયો કહેવાશે. શ્રી સ્વામિનારાયણ.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वामी बात करी जे तपासी ने जुए तो आ जीव तो केवल प्रकृति ने ज भजे छे, पण देह गुजरान पर शरत रहती नहीं। अन अवश्य होय एटलू तो करू पड़े, पण आ तो प्रकृति ने वश થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઈ રહે છે, ઇત્યાદિ સુવાન કરે છે, પણ તેનો તપાસ કરતો નથી। તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમ જ નથી। આપણે તપાસીને પોતાને તપાસીને જોઈએ કે આવું છે દેખાશે, નહીં તો એમને બધું ચાલ્યું જશે, કાંઈ ખબર નહીં પડે। તો તપાસીને જુએ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે। પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવ, પોતાના સ્વભાવ ઉપર એને તાન રહે છે, બીજું ભગવાનમાં નહીં પણ પોતાના સ્વભાવ સાથે લેવા દેવા છે। પણ દેહ ગુજરાન ઉપર સરળ રહેતી નથી। દેહ તો છે, એને આપણે ખાવું ખવડાવવું પીવડાવવું પડે, બધું કરવું પડે, પણ એટલું રહેતું નથી, એમાં લીન થઈ જાય છે, આપણે પ્રકૃતિને વશ થઈ જઈએ છીએ। અને અવશ્ય હોય એટલું તો કરવું પડે, અવશ્ય હોય એટલું તો કરવું જ પડે, ખાવું પીવું ઉઠવું બેસવું એ આપણે કરવું જ પડે, એમાં ચાલે એવું નથી। પણ આ તો પ્રકૃતિનો વશ થઈને બોલે છે, આ તો પોતાના સ્વભાવને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી છે, સૂઈ રહે છે, ત્યાંથી સુવાન કરે છે, પણ તેનો તપાસ કરતો। એટલે આપણે ખરેખર અંતરદૃષ્ટિવાળા હોઈએ તો આ બધી ખોર પડે, નહીં તો બધું ચાલ્યું જ જાય, આમ લોલે લોલ બધું ખાવું પીવું ઉઠવું બેસવું એ કરવાનું છે, પણ એમાં મનથી જુદા પડવાનું છે, મનથી ભગવાનમાં ચિત્ત પરોવવાનું છે, અને પ્રકૃતિને વશ થાય એટલે જો આપણે ખબર ના પડે। સ્વામી તો કહું કે બીજા તો ગમ જ નથી, તે તો દરવાજાવાળા દેખે છે, બીજા તો ગમ જ નથી, એટલે આપણે પણ આપણા ઉપર પણ આવે અને આપણા ઉપર લેવું તો ખબર પડે કે ખરેખર આવું છે, પણ તેનો તપાસ કરતો નથી, તેને દરવાજાવાળા દેખે છે, બીજા તો ગમ જ નથી। માટે અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે, અવશ્ય ઉપર જો જેટલું કરવું પડે એ કરી લેવું, એ કરવાનું છે, તો અવશ્ય ઉપર શરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દ્રષ્ટિ થાય। જો કેટલી મોટી વાત, ગુણાતીતાન સાંઈ મહારાજ અને સત્પુરુષ એની દ્રષ્ટિ થાય, આપણે થોડુંક અંતરદૃષ્ટિ કરીએ અને આપણે શું કરીએ છીએ, શું કરવાનું છે એના પર ધ્યાન રહે તો મોટા પુરુષની દ્રષ્ટિ એના પર થાય, નહીં તો મોટા પુરુષની દ્રષ્ટિ ગમે પર નથી પડતી। આવું વર્તન હોય, પોતાનો સ્વભાવ જુએ અને એના પર ખબર રાખે તો મોટા પુરુષની દ્રષ્ટિ પડે, ને બીજા તો ગમે નથી। માટે અવશ્ય ઉપર સતત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના પર દ્રષ્ટિ થાય, ને પદાર્થના દિવસે ઢગલા થાય છે ને વરી થશે। હવે તો આ ગુણાતીતાન સ્વામીના વખતની વાત છે, તે વખતે ક્યાં પદાર્થ હતા, પણ તો સ્વામી કહ્યું કે પદાર્થના દિવસ દિવસે ઢગલા થાય છે ને વરી થશે, નહીં અટકે,
એટલે અત્યારે તો આપણે જોઈએ કે આ નિષ્કવાન સ્વામી પથારી ક્યાં હતી, ઘેલા કાંઠે ગુણાત્યાન સ્વામી ઘેલા કાંઠે પથારી, અને આપણે આજે આપણે જોઈએ તો કેટલું બધું, કેટલી બધી સગવડ છે. તો સ્વામીએ કહ્યું કે સગવડની વાત વાંધો નથી, પણ તમારે મન ભગવાનમાં રહેવું જોઈએ. પદાર્થના દિવસે ઢગલા થાય છે ને, વળી થશે તે તો બંધ નહીં થાય. અત્યારે આપણે ગમે એટલું બંધ કરીએ, પણ એ તો થવાનું જ છે, ઢગલા જ થવાના છે. આપણે ઉમેરતા જઈએ, વળી કાંઈક સારું લાગે એ ઉમેરતા જઈએ, સારું લાગે ઉમેરતા જઈએ.

0: પાછી ભરવાની તો વાત જ નથી, બધું આપણે ઢગલા થયા જ કરે છે. ને બંધ કરવું તો પૃથ્વી મળાવવા જેવું કઠણ છે, ને પદાર્થ આયા જ કરે છે, આયા જ કરે છે. અને બંધ કરવું તો પૃથ્વી મળાવવા જેવું કઠણ છે. આખી પૃથ્વીને મળાવવું હોય કેટલો દાખલો પડે, કેટલું કામ. પૃથ્વીને ઢાંકવું હોય ચામડાથી અને કોઈ પણ પદાર્થથી ઢાંકવું હોય કેટલો દાખલો પડે, એ થાય જ નહીં. એમ સ્વામીએ કહ્યું કે પૃથ્વી મળવા જેવું કઠણ છે, ને ન ભોગવવું એ તો જોડા સિવડાઈને પહેરવા જેવું સુગમ છે, અને ન ભોગવવું એ તો જોડા ન ભોગવે તો જોડા સિવડાઈને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી. એટલે અંતર્દૃષ્ટિ રાખીને પદાર્થ ભેગા ન કરવા અને કાઢતા જ રહેવું. એ આપણે ગઈકાલે કોઠારી સ્વામીને વાત કરી, સ્વામી અમે તો કહ્યું કે તમે ફરાર કરવાનું રાખો, પણ સાહેબ કે મારે પાણીથી ચાલે છે, બીજું કાંઈ જોઈતું નથી. અંતર્દૃષ્ટિ એ તો આપણે પરાણે કરવું તો માંડ ફરાર કરવાનું રાખ્યું, પણ એ તો મારે કહે છે બધું પદાર્થ પાણીથી અને એનાથી ચાલે છે, કોઈ જરૂર નથી. તો જે કેટલી અંતર્દૃષ્ટિ, કેટલું એટલે એવું આપણે રાખવું, ખા ખા ના કરવું, ભોગવભો ન કરવું, ધીધે જ રાખવું એ ન કરવું, પણ પાછી વારીને જેટલું જોઈએ એટલું અવશ્ય એટલું ભોગવી લેવું. ને બંધ કરવું તો પૃથ્વી મળાવવા જેવું કઠણ છે, ને ન ભોગવવું તો જોડા સિવડાઈને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી, એ વિના બીજો ઉપાય નથી. એટલે જે ન ભોગવવું એ વાત આવી, આટલું જ કરવાનું. તો મોટા પુરુષની દ્રષ્ટિ પણ એના પર પડે, મોટા પુરુષની દ્રષ્ટિ પડે તો કેટલું મોટું કહેવાય, કેટલું મોટું કામ થાય. એ દ્રષ્ટિ શિવ બ્રહ્મા બધા તલસે છે એ દ્રષ્ટિ પામવા માટે, પણ જો એને એ બધું પ્રાપ્ત નથી અને આપણને સુગમ છે, એ સુગમ એટલે આપણે હાવ પાણીમાં બેસી જઈએ છીએ એટલું સુગમ કંઈ, એટલે એના માટે તો બીજો ઉપાય નથી, ન ભોગવવું એટલું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, સંત કે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, સંત કે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, અને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. મન ધાર્યું કરવું છે બરાબર છે, પણ કનિષ્ઠ કહેવું, ત્રીજો થર્ડ ક્લાસ માં નંબર નાખે આપણે, પણ સંત કે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. અને મનગમતું કરતો હોય, હવે જો મનગમતું કરતો હોય, થર્ડ ક્લાસ કરતો હોય, મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય, ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય, તો તે ન્યૂન છે, ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. જો મનગમતું કરતો હોય એટલે મનમાં આવે એમ કરે રાખે, અને બીજું કોઈ પૂછે નહીં. એ સંત કેમ તો કરે જ નહીં, બીજું બધું કરે. તો સ્વામી કહ્યું કે મનગમતું કરતો હોય તે આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમેલા મારે સત્સંગ કરાવતો હોય, તો પણ તે ન્યૂન છે, તેને કોઈક દિવસ વિઘ્ન છે. અને બીજી બાજુ શું કહ્યું, સાંભળવા જેવી વાત છે. અને જે ત્રણ ટાણા ખાતો હોય ને આળસુ હોય, એનું ઊંઘતો હોય, એવી રીતનો દોષીયુક્ત હોય. પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંતગે તેમ કરે તો તે અધિક છે. હવે આને કોને કોને નંબર આપે? આરસું હોય, ઊંઘતો હોય અને બધા એવા દોષીયુક્ત હોય, એનું માર્કેટમાં મૂકો તો એ માઇનસમાં જાય. પણ તો સ્વામીએ કહ્યું કે બધું પોતાનું મનગમતું મૂકીને સંત કેમ કરતો હોય તે અધિક છે. ભલે ઊંઘતો હોય, ખાતો હોય, પીતો હોય, એવા દોષીયુક્ત હોય, પણ સંત કહે તો સંત તો બાકી રાખે નહીં, એ તો બધા દોષ કાઢી નાખે. એટલે એ શ્રેષ્ઠ છે. ને સંત કહે તેમ કરવું તે નિર્ગુણ છે. સંત કેમ કરવું તે નિર્ગુણ છે. ચોથી કક્ષામાં મૂકી ગયા આપણે રજોગુણ, તમોગુણ, સત્વગુણ અને એનાથી પર નિર્ગુણ છે. ને સંત કેમ કરવું તે નિર્ગુણ છે, ને મનગમતું કરવું એ સગુણ છે. મનગમતું કરવું સગુણ છે, એનો બધા દોષ આવીને વસે. અને આ ત્યાગી બેઠા છે ત્યાં પણ અડધા તો મનનું ગમતું કરતા હશે. જો ગુણાધિધાન સ્વામીના વખતની વાત છે તો આ આપણે તપાસ કરવું કે આપણે શું કરીએ છીએ. એટલે ગુણાધિધાન સ્વામીના વખતની વાત છે. એ આ ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનનું ગમતું કરતા હશે. સ્વામી 300 સાધુ બનાવેલા એટલે 150 તો મન ધાર્યું કરતા હશે સ્વામી કે. અને ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનનું મનગમતું કરતા છે. ને ગ્રહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે. તો ગ્રહસ્થને તો છૂટ જ છે, એ માની લે છે છૂટ જ છે, છૂટ નથી. ગ્રહસ્થ એ બધા ઘણા માની લે છે કે અમે તો ગમે કરીએ, અમે તો ગ્રહસ્થ છીએ, એવું મનમાં આજ્ઞા પ્રમાણે કરવું અને સંત કેમ કરવું તે શ્રેષ્ઠ છે. ભલે ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, પણ તો પણ એને છૂટ છૂટ નથી, એને સંત કેમ તો કરવું પડે. પણ જેનું 10 જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કયું પ્રમાણ નહીં. એક જણ વાત કરે બહુ સારા છે, બહુ આવ છે, એ પ્રમાણ નહીં. 10 જણ પ્રમાણ કરે, બધા જુદા જુદા ક્ષેત્ર પ્રમાણ કરે તો ખરું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ, સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરેવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનારને કરનાર એવા તો કોઈક જ હોય. ભલ ભલા મૂકી ગયા સિકંદર, અકબર, બધા પાસે એ મૃત્યુ થાય એટલે પતી ગયું બધું. ગમે એટલે મિલકત હોય, ગમે એટલું બધું હોય, પણ તો એ મૂકીને જવું પડે છે. એટલે એ એવો વિચાર રાખવું કે આ પણ એક દિવસ મૂકવું જ પડશે તો આપણે સારું રહેશે. આ વિચાર દ્રઢ કહીને રોજ વિચાર કરવું કે આ એક દિવસ મૂકવું જ પડશે, એક દિવસ મૂકવું જ પડશે, એવી રીતે રહે તો સારું રહે. સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન સાધુ એ બેજ કલ્યાણના દાતા છે. બાકી આત્મનિષ્ઠા છે, એ વિષય સાથે વ્યવહાર કરાવે, અને ધર્મ છે એ બીજામાંથી પીતી તોડાવે અને એવું બધું. પણ મોક્ષના દાતાનો અને એ શ્રીજી મહારાજ અહીં પૃથ્વી પર આવ્યા અને મનુષ્ય રીતે કર્યા ત્યારે મેળ પડ્યો, નહીં તો મેળ પડાતો જ નહીં. આપણે 84ના પહેરા ટપ્પા ચાલુ રહેત, અને પણ બહુ એટલી બધી દયા કરી. અને આ ભગવાનને આ સંતો કોઈ દિવસ આવ્યા નથી, મળવા નથી. ક્યારે એમાં દર્શન થયા નથી, પણ સામેથી જ એમને એટલી દયા કરી પોતે આ બ્રહ્માંડમાં આવ્યા અને આપણને બધું લાભ આપ્યો. અને પછી એટલું નહીં, ગુરુ પરંપરા રાખી અને એના દ્વારા મોક્ષનું કામ. તો જો મોક્ષનું કામ અખંડ રહે અને ભગવાન સંત એ મોક્ષ માટે જ છે, બીજું કોઈ કાર્ય માટે. તમારે મકાન લેવું દેવું આવે એના માટે નથી, એ મોક્ષ માટે જ છે. એ અને મોક્ષ ભગવાન સાથે સંબંધ ધરાવે. મોક્ષ અને ભગવાન, ભગવાનમાં પીસી બીજે બધેથી પીસી તોડીને અતિ નિર્વાસનિક થઈને એક ભગવાનના જોડાવો, એ જ મોક્ષ છે, એ જ વધુ સરસ છે. જો સત્સંગ વસ્તવ છું એવો તપ, વૈરાગ, ધ્યાન, ભજન એના કારણે વાસ થતો નથી. જે હવે આ તપ એ સત્સંગ નહીં, વૈરાગ એ સત્સંગ નહીં, એક એક વસ્તુ જોઈએ એ બધું સત્સંગ છે. છતાંય કૃષ્ણ ભગવાને એમ કેમ કહ્યું કે આજે સત્સંગ કહી જે વસ્તુ છું એવો કોઈ સત્સંગ છું. તો બીજા વાળા તો જે હોય એ, પણ આપણે તો ગુણાતનભાઈ મહારાજ મળ્યા એને એકાંતિકને હાથ જોડવા અને કેમ કરે એ સત્સંગ. કેટલું બધું સહેલું એકદમ. હવે એ કંઈ જંગલમાં તપ કરવા જેવું ઉદેમાંથી લટકવું એવું કંઈ કહેતા નથી. આપણી સામાન્ય જે આજ્ઞા છે એ જે કરી શકે મનુષ્ય એ જ આજ્ઞા કરે છે. અને એમાં એટલે કેટલું બધું અનંત અનંત સાધનોના એક બાજુ મૂકીને એક બે પૈસાની વાત જે આપણે નિયમ પાળવાના જ હોય એમાં એક ભગવાન કે સંત કે એમ કરું એ જ મોક્ષ. ક્યાં કીડી અને ક્યાં સાવધાન એ હોકારો કરે આખું જંગલ ધૂતી જાય એ બધી. અને એ જીવ બાકીના દેહમાં આવે કાંઈ ના કહી શકે. એટલે એમાં સ્વામીએ ખાસ આપણને કહેવામાં કે તમે આ મુક્ત છો, તમે આ ધારો એ કરી શકો, પણ ધાર એમાં કંટ્રોલ હો. આથી બધાની સાબતી ઢાંકી રાખી છે, નીકળતો ક્યાંય ના ક્યાંય ઉડી જાય, દેહમાંથી નીકળી જાય, પણ બધાની સાબતી ઢાંકી. એટલે પછી આપણે ગમે એમ કરી શકીએ, પણ એમને મહારાજને બીજું જ કામ કરાવવું છે. ડાયવર્ટ આમાં ડાયવર્ટ થઈ જાય તો અનંત પ્રકારની સિદ્ધિ બધું મળે, પણ મોક્ષ ના રહે. તો મહારાજ મોક્ષ માટે જ આપણને આવા રાખ્યા છે, અસમર્થ રાખ્યા છે બધી. અને એ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એમાંથી જ જંતણામાંથી પાર પાડવાનું છે, બીજું કોઈ આશય નથી. એ તો બધું કરી શકે બધું જ. એટલે આપણે તો જે આપણે નિયમ ધર્મ પાળવા અને ભગવાનનો આશરો દૃઢ રાખવો અને ભજન કર્યા કરું, સેવા કર્યા કરી.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાન.
0: की जय। श्रीजी महाराज बात करे से, श्रीजी महाराज कौन छे? भगवान, एमनी ऊपर कोई सत्ता खरी? अरे एवा भगवान बोले से ते आ बताए मन में धारू, बीजू कई करवा नसी। महाराज कैसे?

0: भले हमारी सेवा ना करतो है, એટલે પર્સનલ વ્યક્તિગત સેવા કેટલા મળે મહારાજ એક અને આપણે અનેક. તો મહારાજ ખરો રસ્તો અને બીજો રસ્તો સચોટ રસ્તો મહારાજ કહે છે. ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. શ્રીજી મહારાજ વાત કરે છે, બીજો કોઈ નથી કરતો, અને મહારાજે શું વાત કરી, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય. ઓનલી ઓનલી હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. તો બીજું કરવાનું શું? આ એક પકડી રાખીને બધું પાર પડી જાય, આટલી જ આજ્ઞા મહારાજની પારવાની. ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય. શું હરિભક્તના ગુણ કહેતો હોય? અવગુણ કહેતો હોય એવી નથી વાત કરી, હરિભક્તના ગુણ કહેતો હોય. ગુણ આટલી જ વાત છે, હરિભક્તના ગુણ કહેતો હોય, બીજી કોઈ વાત નથી કરતા. તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. અતિશય સેવા, આપણે થોડીક સેવા થઈ જાય ને. મહારાજે બીજી વાત કરી કે એક આપણે તલભાર કરીએ મહારાજ માટે, એ મેરુ સમાન માને છે. તલભાર કરીએ તો મેરુ સમાન માને છે. તો આમાં પડવાની વાત છે, હરિભક્તના ગુણ કહેતા બીજું કાંઈ વસ્તુ નહીં, અવગુણ નહીં, બીજી લપ્પન છપ્પન નહીં, કાંઈ નહીં, આટલું જ. હરિભક્તના ગુણ કહેતો હોય તો ના કહી શકીએ આપણે? નથી થતું. બીજું બધું કરીએ પણ હરિભક્તના ગુણ કહેવાની વાત અલગ રહી. પણ આટલું જ, હરિભક્તના ગુણ કહેતા બીજું કાંઈ સમજવાની જરૂર નથી. બીજું સમજવાની જરૂર ખરી, હરિભક્તના ગુણ કહેતા ગુણ અવગુણ ઓળખે તો વાત છે ને. પણ આટલું જ છે, હરિભક્તના ગુણ કહેતો હોય. બધા વાત ફિટ બેસી ગઈ? ચૈતન જંબુરિયો જો, કેટલું સહેલું છે, કેટલું સહેલું છે. હરિભક્તના ગુણ કહેતો હોય પણ કોણ જાણે, આપણે કહી શકતા જ નથી. અને ગુણ કહીએ તો ભેગું અવગુણનું પૂછડું હમણાં જે ના પાડી, મારો લાત બધી જે વાત કરી ના પણ નથી કહી. ગુણ એટલે ગુણ જ કહી છે, બીજી વસ્તુ કંઈ જ નથી. ગુણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. અતિશય સેવા, મહારાજની એક તલભાત્ર માત્ર કરીએ સેવા તો મેરું સ્વાન મને છે. તો આ તો અતિશય સેવા કરી એમ માનીએ છીએ, કેટલો ફરક છે. પણ આપણા ભેજા કેવી રીતે કામ કરે છે ખબર ના પડે. એકદમ સાવ સીધી સિમ્પલ વાત છે, સરળ બીજું કાંઈ કરવાનું. હરિભક્તના ગુણ કહેવાનો અવગુણની વાત જ નહીં. અવગુણ પણ એ આપણે ભેગું કરીએ છે, તકલીફ આવે છે. ગુણ કહીએ પણ ભેગે ભેગું પૂછડું અવગુણનું આવે છે. પણ જો આટલીથી અટકીએ ગુણ કહેવાથી, પછી બીજું કાંઈ ના કરીએ. બીજું તો મહારાજે અતિશય સેવા કરીએ માનીએ છીએ. કેટલી મોટી વાત છે અતિશય શ્રીજી મહારાજની અતિશય સેવા. શ્રીજી મહારાજ અને મહારાજ પોતે જ વાત કરે છે કે એને અમારી અતિશય સેવા કરીએ માનીએ છીએ. તો આટલું કરવાનું છે. બીજું અને બીજી વાત, મારે ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, અપાર કૃપા કેટલી મોટી વાત. ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય પણ જે હરિભક્તનો અવગુણ કહેતો હોય તો તે ધામમાં ના જાય. ધામમાં જવા માટે બધી માથાકૂટ કરીએ છીએ. ધામમાં ના જવાય શું દોર્યું? બરાબર, ધામમાં જવા માટે આ બધું કરીએ છીએ. આપણે જે કંઈ કરીએ છીએ, આ કીર્તન જે તમે કરો છો બધું ધામમાં જવા માટે કહે. અને મહારાજ કહે કે ભલે ભગવાનને સંન્ય પર કૃપા થઈ હોય પણ આવું ભક્તનો અવગુણ લેતો હોય ધામમાં ના જાય. નાઈ રહ્યા ધોઈ બધું પરવારી રહે તો જો આટલું સાચવું સત્સંગમાં આટલું. અને જો શ્રીજી મહારાજથી લઈને ગુરુ પરંપરા અને હજારો હરિભક્તો, હજારો એકાંતિક હરિભક્તો, આ કંઈ રસ્તામાં પડ્યું નથી, સાક્ષી છે. હજારો એકાંતિક હરિભક્તો એ બધાએ ગુણ ગાયા છે, બધા ભક્તોને ગુણ ગાયા છે. તે એટલું બધું કરીને મૂકી દેવું, બીજું આગળ વધવું નહીં, અવગુણમાં પડવું નહીં. બીજા જે આપે એ બધું મન ધાર્યું છે, અવગુણ લેવો એ મન ધાર્યું છે બધું. તે એમાં ચડવું નહીં, એમાં પડવું નહીં. અને સત્સંગ સાવ સીધું સરળ છે જો અમે કરાય. અને નહીં તો અવગુણ લઈએ તો માર, અવગુણ એમાંથી બધું રામાયણ ઊભી થાય, બધું મહાભારત ઊભું થાય. અવગુણ એક જણનું અવગુણ લઈએ અથવા મનમાં તમને હશે કે આ ઠીક છે. ગુણ કહેતો હોય પણ મનમાં અવગુણ વિચારતો હોય, મોડે ગુણ કહેતો હોય અને મનમાં અવગુણ, આ બધું ઠીક છે મારા ભાઈ. આ એક તો અવગુણ છે જ બધું. મેં શ્રીજી મહારાજે મધ્યના 63માં વાત કરી કે સંતો ભક્તો બધા અને બ્રહ્મની મૂર્તિ છે તેમાં મનુષ્યભાવ લાવવો જ નહીં. કે શ્રીજી મહારાજ પોતે વાત કરે તો આપણે બધી ક્યાંથી ખેંચી ખેંચીને લાવીએ અવગુણને બધી વાત. તો મારા શ્રીજી મહારાજ પૂરે સંતો ના હરિભક્તો બ્રહ્મની મૂર્તિ છે તેમાં મનુષ્યભાવ લાવવો જ નહીં. મહારાજ આજ્ઞા કરે અને આપણે લાવવો જ. આમ સત્સંગ જોવા જઈએ તો એકદમ સાવ સરળ છે પણ આપણે મન મન ધેરું કહીને ઉછવાળું ઊભું કરીએ અને લાંબુ લાંબુ બધું ના કરવાનું બધું કરીએ. ભગવાન કેવા ભગવાન મળ્યા ક્યારે મળ્યા નથી, ક્યારે મળ્યા નથી. અનંત કલ્પ વિદ્યા, અનંત અનંત વર્ષ નહીં, અનંત કલ્પ. એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ એવા અનંત કલ્પ વિદ્યા. ત્યારે આ ભગવાન મળ્યા છે અને આપણે 2 પૈસા આગો પાછો કરીને આટલી મોટી પ્રાપ્તિ ખોઈ નાખી. કેવું કહે, 2,000 રૂપિયા મળતા હોય અને તમે તે વખતે ઘાસ ખોદવા જાઓ, કઈ ઉર્ગાઈ કહે. તો જોવું આ મહારાજ મળ્યા છે, કેવા ભગવાન મળ્યા છે, ક્યારે મળ્યા નથી અને આપણે મળ્યા છે. તો આ ખોઈ ના નાખો, 2,000 રૂપિયા મળતા હોય 2 પૈસા માટે બધું ખોઈ નાખીએ એના જેવું થાય. આ શ્રીજી માને ભગવાન માનો તો, નહીં તો બધું કઈ. શ્રીજી મા અને સર્વોપરી ભગવાન માનો, એમના પર કોઈ સત્તા નથી એવો દૃઢ નિશ્ચય તમને થઈ જવો જોઈએ. અને પછી આ બધી વાત કામમાં આવે, એ તો આ વાત કોઈ કામમાં ના આવે, કોઈ કામમાં ના આવે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરી છે જે હરિભક્તો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગયા કરે. રાત દિવસ શું કરવાનું? રાત દિવસ ભક્તોના ગુણ ગાયા કરે. એક સેકન્ડે નવરા ગુણ ગુણ ગાયા કરે એવી વાત કહીએ. એમાં અંતરમાંથી જે ડરતો રહે, રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે એવા ભક્તની સેવા, આવા ભક્તો એ સેવા કરે. સેવા બધા કરે છે પણ આવા ભક્ત આવી સેવા કરે, એવા ભક્તની સેવા અંગીકાર ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. છાતી ભરે એવું નહીં કરવાનું, છાતી ઠારવાની એ મોટા મોટી સેવા છે. તબીબી સેવા કરો ભગવાનની છાતી ઠરે એથી મોટી કઈ સેવા કરે. તો આટલામાં જ આપણે ત્યાં સૌરૂપ ગૂંઠી ગયું તો કામ થઈ જાય. બટ આપણે સૌરૂપ ગોઠવતા જતા હોય ને અવરૂપ કરી નાખે. આપણા સ્વભાવ ને બલિહારી ત્યાં સ્વભાવ બધું કૂચા કરી નાખે. આપણા સ્વભાવ આપણને નડતા આપણને લાગે નહીં. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કરતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કોઈ અમારી સેવા કરે, ભલે સેવા કરે, સેવા તો બધા કરે છે પણ સેવા સેવામાં ફેર છે. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, જો આ મામલો ઊભો કર્યો. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પરતતા ન હોય. આમ ભગવાનના દર્શન કરતો હોય બીજાના અવગુણ જોવા પરતતા ન હોય. આ બધું આપણે તપાસન, આપ પોતે જાતે તપાસન. તમે કોઈ નહીં કહે, તમને કોઈ એને કહે, તો જાતે તપાસન તો જ ખબર પડશે કે હું શું કરું છું. હજામત કરું છું, સત્સંગ કરું છું, હવે સ્પષ્ટ દેખાશે. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પરત તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે સેવા કરતો હોય, બીજાનું ડાઉન થાય, બીજાની ગણતી નહીં, એ રીતે સેવા કરતો હોય. સેવા કરે બધા બરાબર એવી સેવા, પણ આવા આવના લોચા લાપસી ભેગું લોચો લબાચો ભેગું લઈને ફરતો હોય તો મહારાજ કે કોઈ માણસ સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના ગુણ જોવા પ્રસ્થાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય, ત્યાંની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. ભગવાન ભગવાનને ડરાવવાનું આ એક જ, બાકી ભગવાન ડરેવા નથી, પણ આવું કરે તો ભગવાન ડરી જાય છે, હેન્ડઝઅપ કરી જાય છે. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે છે. વજ્ર તો લોખંડ કરતા કેટલો સ્ટ્રોંગ હોય, હવે એનો પ્રહાર કરે કેવો, કેવો મનમાં ભાવના થાય. એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, ભલે નિત્ય નિત્ય નવી નવી સેવા કરે, તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. આપણે વધવાનું કે ઘટવાનું, સત્સંગમાં આવ્યા તે દિવસથી ચડતો ને ચડતો રહે. આપણે થોડાક આગળ વધ્યા પછી ઘટતો જાય, કોઈ કિંમત જ નહીં સત્સંગની. સત્સંગ બે પૈસા તમારા મનમાં, બે પૈસા કિંમત એ તો આવું થાય. કોણ કેવી ને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. ભગવાન બધું બધું જાણે, કોણ કેવી સેવા કરે છે, કેવી રીતે કરે છે, પણ બોલે નહીં. એમને આપણને આગળ લેવા છે એટલે બોલતા નહીં, પણ બધું જાણે છે ખરું, બધું જ. કોણ કેવી ને કેટલી સેવા કરે છે ત્યાં જુદા જુદા ભાવ અમે જાણીએ. અમે કોઈનું અહિત કરતા નથી, જે મહારાજ કોઈનું અહિત કરતા નથી. જે અહિત થાય છે એના કર્મે કહીએ, એના કર્મ જે કાર્ય કરે છે એને કરીને એનું અહિત થાય, પણ બાકી ભગવાન કોઈનું અહિત કરતા નથી, દંડ દેતા નથી, સજા કરતા. એ બધું આપણા મનમાં હોય એ ભાવ કાઢી નાખવા. અમે કોઈનું અહિત કરતા, પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળો પ્રાપ્ત કરે છે. તો જે એટલે આ સીધી સરળ સાચી વાત છે. અને આપણે ભગવાનને માન્યા છે ખરેખર તો બધું કામ થાય, નહીં તો એક એક કોણી કોઈ અર્થ નથી. જો ભગવાનને માન્યા હોય તો સાચા માન્યા હોય, ભગવાન પછી, પણ સાચા બોલા માન્યો ને, સાચા બોલા તો બધું એમ આવી ગયું. સાચા બોલાય તો આ બધી વાત કરે છે. તેવી રીતે આપણે સત્સંગમાં રહેવું, દીન આધીન રહેવું, નમતા રહેવું, દાસના દાસ થવું, મહિમા સમજવો બીજાનો. પોતાનો બધા સમજે પણ બીજાનો મહિમા સમજીએ તો કામ થાય. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મોટા સદનો નિરંતર પ્રસંગ રાખવો, તેમાંથી કોઈક સમય કેવી વાત થઈ જાય, મનને મારવું પણ તેનું કયું ના કરવું, જેમ બકરાને મોઢામાં જવ ભરીને મારે છે તેમ કરવું, a sua amiga. Kunaitan samia kya juyu. Pan vata hi bakra ne vada ma jau bhari ne pachi ene tipe ane pachi ene katal kare e vadu aaye. Pan samia kya re juyu vadu e vata. લોકમાં મોટા સંતને નિરંતર મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખવો અને નિરંતર તો આપણે ક્યાંથી રહીએ, તમે ત્યાં અમે અહીંયા ક્યાંથી નિરંતર. પણ સ્વામી કહ્યું કે નિરંતર એટલે એમનું જે કહેવું હોય, જે એમની રુચિ હોય, મરજી હોય, એ સામે દ્રષ્ટિ રાખવી. મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખવો, તેમાંથી કોઈક સમય કે એ વાત થઈ જાય, મનને મારું પણ તેનું કયું ના કરવું, મનને સારી પેઠે જોડવું, એનું કયું ના કરવું. મન બધું બગાડે છે, બધા કામ બગાડે છે, મનને મારવું પણ તેનું કયું ના કરવું. મન બધું અભળાવે છે, બધું જીવન બગાડે છે, મનને તાબે થયો એટલે બધું જીવન બગડે. ભગવાનને તાબે થવું, મનને તાબે ન થવું, ભગવાનને તાબે થવું અને ભગવાન મનમાં રાખવા. બીજું બધું મન કે એ બધું કચરો ન રાખવો, મન કે કચરો ન રાખવો, ભગવાન કે કચરો, ભગવાન કે દિવ્યતા રાખવી. એમ મહારાજ કહેતા, ને ભગવાનને મોટા સાધુ આગળ નમી દેવું, ભગવાનને મોટા સાધુ આગળ નમી દેવું તો અટંટ ના રહેવું. ઘરે નમે પણ મનમાં અટંટાઈ રહે, મનનું કામ છે. મનથી આપણે સાદા રહેવું, નરમ રહેવું, સરળ રહેવું મનથી. બાકી દેહે કંઈ તો બધું બધા કરે છે, પણ એ કાંઈ નિજે નહીં. ને ભગવાનને મોટા સાધુ આગળ નમી દેવું ને પોતાની સમજણ મૂકી દેવી, ને એ તો બહુ દયાળુ છે, તે બહુ રક્ષા કરે. મારે પનવેલમાં એક હરિ ભક્ત હતા, યોગીઓ પણ પત્રો લખે વાંધો નહીં, પણ બધી સમજણ આપે. પ્રમુખ યોગી મહારાજે કેમ કરો, કે રીતે રહો, એ બધી સમજણ આપે. પછી એમને વાત સમજાઈ ત્યારે બહુ પસ્તાવો થયો. અને પછી કે અમે ક્યાં કર્યું બધું, આ સ્વામીની સમજણ. સ્વામી તો એ પત્ર લખે તો સ્વામી બરાબર કે તમે બરાબર કરો છો, બરાબર કરો છો, અને આવી રીતે લખતા રહેજો, એવી બધી વાત કરી. તો પછી વાત સમજાયું કે આ તમે બહુ મોટી ભૂલ કરી. એટલે પોતાની સમજણ મૂકી દે ને એ તે બહુ દયાળુ છે, તે બહુ રક્ષા કરે. તમે રક્ષા ક્યારે કરે, ક્યારે દયા, તો પોતાની સમજણ મૂકી દેવી તો રક્ષા કરે, એ તો બહુ દયાળુ છે, બધી વાત કરે. પણ આપણે નમી દેવું, દેહ કરી પણ નમવું, અને મનમાં સમજણે કંઈ પણ નમી દેવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. આપણું નંબર લાગે આપણે ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગ છે, બધા સંત પાર્ષદ હરિભક્તો બધા ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે.
1: તેની વિકતિ છે. જ્ઞાન શીખે છે, સેવા કરે છે, તે વધતા જાય છે. જ્ઞાન શીખે ને સેવા કરે, વધતા જાય. બે રાખવાનું, સેવા કરવાની, દેહ કહીને ઘસાવું, સહન કરવું, અને મનમાં એવો ભાવ રાખવો. ત્રણ પ્રકાર મનુષ્ય સત્સંગમાં છે, તેની વિકતિ છે. જ્ઞાન શીખે છે ને સેવા કરે છે, તે વધતા જાય છે. કોણ વધે છે? જ્ઞાન શીખે ને સેવા કરે એ વધતા જાય છે, ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે. દેહાભિમાન, મને આ વાત ક્યાં કરી, કોને કરી, આ મારે નહીં ફાવે, એ બધું દેહાભિમાન છે. એવી રીતે વર્તે તે ગમે તત્પર રહેવું. જો ભગતજી કહ્યું ગિરનાર ઉપાડી લો તો દોડ્યા. હવે આપણી તો બુદ્ધિ કેટલી કામ કરે, આડાવરી. આ સ્વામી આ ગાંડા છે, આજ્ઞા કરે, ગિરનાર તો આવતો હશે. અને એ હજાર પ્રકારની બુદ્ધિ કામ કરે, પણ એટલે ત્રણ પ્રકારના જીવ છે. દેહમાન વધારે છે ને ઘટતા જાય છે, એટલે આવી અવરી સમજણ અવરાઈ કરે એ ઘટતા જાય છે. ને કેટલાક તો બરાબર રહે છે ને વધતા ઘટતા નથી. કેટલાક બરાબર વર્ષોથી એક ધારું ચાલ્યું આવે છે. એક ધારું જીવન નહીં, એક ધારું એનું વર્તન, વધે નહીં ને ઘટે નહીં, ચાલે જ રાખે. 10 વર્ષ પહેલાં તો એવા ને એવા આજ જ છે, સમજણને બધી બરાબર છે, ઘટતાય નથી, વધતાય નથી. એ ત્રણ પ્રકારના છે તેને મોટા સાધુ દેખે છે. મોટા સાધુ બધી ખબર પડે, કોણ કેવો છે, શું છે એનું મનમાં, મનનો આશય શું છે, એને બધું જાણે. પણ કે નહીં, કહેવામાં એક માણસ વ્યભિચાર કરતો હતો, અને એક માણસ ત્યાંથી નીકળ્યો તો એ દોડીને પકડ્યાને, તો કે મેં કંઈ જોયું જ નથી, જો એટલે છોડી દીધા કે આજા નહીં તો ગામમાં વાત કરે, બધી વાત કરે. એટલે એ રીતે જો સ્વામી આંધળા થયા તો એટલે મોટા પુરુષ આપણે બધું જાણે પણ કહેતા નથી, કહેવામાં માલ નથી, કહેવામાં એનું અંગ દુખાય, એનું મન દુખાય, એવું કરતા નથી. અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં. દેહમાં બળ વધે એટલે આપણે વ્રત તપ જે કરીએ છીએ કરતા રહેવું, ખાવાની ઈચ્છા રાખવી, જે મળે તે ખાઈ લેવું. પણ એને મનમાં ઘાટ

એમાં બળવંતી એટલે મનમાં આવે જ, મન ચારા કરે અને પછી આપણે ન કરણ થાય, બધું થાય. તો દેહમાં બળ વધે એટલે બધું જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ જીવને જેટલું અંતરે સુખ રહે છે, આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન વસ્ત્ર મળે છે તે સર્વે મોટા સંતની દ્રષ્ટિ વળે છે. પણ જીવ પોતાનો માલ માનીને આચાર્ય તથા મોટા સંતને હોશિયાર કરે છે, પણ પોતે હોશિયારો થતો નથી. હવે મનમાં એવું આવો ભાવ રહે કે બધું તો હું કરું છું, આ ખોરાક લાવ્યો, આ બધું લાવ્યું, પણ મારે સ્વામી કહે છે મોટા પુરુષની દ્રષ્ટિ વડે બધું થાય છે, આપણે કાંઈ કરતા નથી એવું મનમાં રાખ. આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન વસ્ત્ર મળે છે, જે આપણને અન્ન વસ્ત્ર મળે છે આપણે એમ માનીએ કે મેં જ કર્યું છે, હું કમાયો છું અને એના વડે આ અન્ન વસ્ત્ર લાવ્યો છે. પણ સ્વામી કે એ ખોટી વાત છે. સરે મોટા દ્રષ્ટિ વડે, પણ જીવ પોતા માલ માનીને આચાર્ય તથા મોટા સાધુનો હોશિયાર કરે છે. એક અમદાવાદના મોટા હરિભક્ત હતા ખરેખર, પછી સવારે વહેલા આવ્યા, સ્વામી 4 વાગે જાગે તે વખતે આવ્યા અને બધું લખીને લાયા હતા કે સ્વામી આ પ્રમાણે તમે લખજો, અને એમાં પોતાનો વખાણ જ લખ્યા હતા કે તમે જો વર્ષ જીવશો એ સ્વામી પાસે લખે, અને બીજી બધા ગુણ પોતાના લખે. હવે સ્વામીએ લખવું નહોતું અને આવું કંઈ કરવું નહોતું, પણ એ લખાયા તે એક હોશિયાર કર્યા કહેવાય. સ્વામીને મનમાં ના હોય ને છતાં આપણે બરજબરીથી લખાઈએ, એ લખે તો ખરા મોટા પણ હોશિયાર થયા કહેવાય. તથા મોટા સાધ હોશિયાર કરે છે પણ પોતે હોશિયારો થતો નથી. ખરે તથા એ મોટા પુરુષ કહે એમ આપણે કરવું જોઈએ, એને બદલે આપણે કહીએ ને મોટા પુરુષ કરે એ હોશિયારો કર્યા કહેવાય. પણ જો મોટા સાધની દ્રષ્ટિ જરાક ફરે તો ચાંદાળ જીવનતા કણ થઈ જાય. જો ક્યાંથી ક્યાં જે આવી રીતે હોશિયાર મોટા પુરુષને કરે, મારા ઘર એ કરે જ નહીં, પણ જે કદાચ કરે, કદાચ દ્રષ્ટિ જરાક ફરે, દ્રષ્ટિ જરાક ફરે, કરે નહીં ફરે, દ્રષ્ટિ જરાક ફરે તો ચાંડાળ જીવ અંતકણ થઈ જાય ને સુખ પણ રહે નહીં. એટલે ટૂંકમાં હોશિયારા કરવાની, મોટા પુરુષને હોશિયારા થવું પણ કરવાની. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સંત હરિજનોમાં જેને ભાવ હોય, સંત હરિજન માં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે, સ્વાભાવિક છે. ભાવ ના હોય તો સેવા કરે તો મરતી મરતી. આમ છે, અને સેવાનો ભાવ હોય પગે લાગે સેવા કરે. ભાવ ભાવ બધું આવી જાય, ઘણું બધું આવી જાય છે ભાવ ભાવમાં. તમને ભાવ હોય તો
અતિશય

ദീപമാണ്. അതിൻ്റെ അഭാവം എത്ത એટલે મહારાજ કે સંત હરિજનોમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. સત્સંગની સેવા તે જ મોક્ષ પદ છે. સત્સંગની સેવા તે જ મોક્ષ પદ છે. માણસો આકાશમાં ઉડે, ભયમાં જમીનમાં જાય, પાણી ઉપર ચાલે, બધું એ સ્પિરિચ્યુઅલ સ્ટન્ટ કહેવાય. સ્ટન્ટ અને ભગવાનની સાથે કોઈ સાંધો નહીં. અને જે આપણને પ્રાપ્તિ થઈ છે ભગવાનનો સંત, એને તોલે કોઈ નામ નહીં. દેખાય મહારાજ પોતે કહે છે, સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. આ મનુષ્ય આપણે મનુષ્ય જેવા જોઈએ છે એટલે બધી ગડબડો થાય છે, બધી ગડબડ. દિવ્ય છે, મહારાજે પોતે જ વાત કરી છે. તમે હજારની નોટ હોય, 100, 200, અહીં $100ની નોટ હાઈએસ્ટ છે. $100ની નોટ હોય તો એ કહેવું પડે આ $100ની નોટ માન. લઈ લે, ખોટી હોય તો લઈ લે. તો શ્રીજી મહારાજ સરકારના વચન છે તો એ $100ની નોટમાં કહેવું પડતું નથી. તો શ્રીજી મહારાજના વચન છે કે બધા દિવ્ય છે, કહેવું પડે. આપણે કઈ સમજ્યા જ નથી. સંત હરિજનોમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. સત્સંગની સેવા તે જ મોક્ષ પદ છે. આ બધા સેવા કરે છે, બધા બધી સેવા જે યત્કિંચિત સેવા કરે છે, હિંડોળાની વાત બધી. આ સત્સંગ સંબંધી ભગવાનને રાજી કરવા કરીએ છીએ, સંત સ્વામીને રાજી કરવા કરીએ છીએ, તો બધું આવી ગયું મોક્ષ. અને મોક્ષથી ઊંચી કોઈ વસ્તુ નથી. ધર્મ અર્થ કામ અને મોક્ષ છે. ભારત ધર્મ અર્થ કામ સુધી પહોંચે છે, મોક્ષની તો બહુ ઊંચી વાત. ધર્મ અર્થ કામ એ 30, 10, 10 ધર્મ અર્થ કામ. અને મોક્ષ તો કરોડો ઉપર. મોક્ષની વાત કોઈ સમજતું નથી. મહારાજ સ્વામી આવ્યા અને પછી જ આ બધી વાત વહેતી થઈ, ને કોઈને કાંઈ ગમ નથી. અને મોક્ષથી જેને માનતા હોય એ મોક્ષ. જેમ હવે આઈસ્ક્રીમ ગામમાં ગયા હતા, આઈસ્ક્રીમ બનાવે તો 2 કિલો પાણી, 1 કિલો દૂધ. 2 કિલો પાણી, 1 કિલો દૂધ, શું આઈસ્ક્રીમ. પછી બીજે ગામે ગયા હતા, 2 કિલો દૂધ, 1 કિલો પાણી, અને ત્રીજું નક્કર દૂધ. તે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, આઈસ મિલ્ક ખાઈએ છીએ, આઈસ્ક્રીમ નહીં. અંદર ક્રીમ નાખે તો જ આઈસ્ક્રીમ થાય. નહીં તો જો રશિયામાં 30% ક્રીમ નાખે દૂધમાં પછી બનાવે. એટલે તે લોકો ઠંડ આઈસ્ક્રીમ ઠંડુ છે પણ ગરમી ઉત્પન્ન કરે ક્રીમ હોય તો. એટલે ટૂંકમાં આ જે બીજા મોક્ષ માને છે, 2 કિલો દૂધ અને 1 કિલો 2 કિલો પાણી, 1 કિલો દૂધ, અને એવી રીતે બધી. અને આપણો મોક્ષ
30% ક્રીમ અને એવું નક્કર ક્રીમ 100%. તે એવો મોક્ષ છે આપણે. મોક્ષ શબ્દ તો બધા કહેવાય, ધર્મ કહેવાય, અને અધર્મ કરતો હોય તો ધર્મ માને. ભગવાનને સંતનો દ્રોહ કરે તો ગમે સ્વર્ગમાં જેવો ગયા જેવો કર્મ કર્યું હોય તો એ અધર્મ, નરકમાં જાય. પોતે માને હું ધર્મ કરું છું પણ નરકમાં જાય. એટલે આપણે આજે સત્સંગ મળ્યો છે એમાં વર્ગી રહ્યું, ચોટી રહ્યું. આ તો બધા નવા સત્સંગી થયા, છોડતા નહીં સત્સંગ, નહીં તો ક્યાંય પત્તો નહીં પડે. સત્સંગમાં સેવા કરે છે તેને અમે ધામમાં જ દેખીએ છીએ. શ્રીજીમાં સત્સંગમાં સેવા કરે છે. આ બધી સેવા તમે જે કરો છો બધી, આ પાર્કિંગમાં આ ભગવાનની નોંધ બહાર કંઈ જતું નથી. ભગવાન બધું જાણે છે. આપણે હરિભક્તો સંતો ના જાણે પણ ભગવાન બધું જાણે છે. અને કીડીના પગમાં ઝાંઝર હોય એનો અવાજ પણ સાંભળે તો આપણું ના સાંભળે તો બધે. એટલે કોઈ ફિકર કરવી નહીં, કોઈને દેખાડવા માટે સેવા કરવી નહીં. ભગવાનને નોંધ હોય એમાં બધું આવ્યું. આ ધણી છે એ પગાર આપવાનો છે, બીજો કોણ આપવાનો પગાર? બીજાને દેખાડવાની જરૂર શું છે? ભગવાન જુએ છે, બધું જાણે છે. એટલે આપણે બળપૂર્વક હિંમતપૂર્વક ગમે ત્યાં ખૂણામાં ગમે ત્યાં ગોઠવા હોય સેવા કરી. ભગવાન જાણે છે, બધું જાણે છે. સત્સંગમાં સેવા કરે છે તેને અમે ધામમાં જ દેખીએ છીએ. શ્રીજી મહારાજ ધામમાં જ દેખીએ છીએ એટલે પોતાની પાસે જ દેખીએ છીએ. તમે ગમે તે ખૂણમાં સેવા કરો, ગમે તે મહારાજ પોતાની પાસે જ જોવે છે. ધામમાં રહીને અમે બધાને પીરસીએ છીએ તે તમને દેખ્યામાં આવતું નથી. હવે મહારાજ બધા ક્યાં પીરસવા જાય તો ધામમાં દ્રષ્ટિ માત્ર બધાને પ્રસાદ, જે પ્રસાદી કરવામાં આવે ને એ બધી પ્રસાદી મહારાજની જ પ્રસાદી ગણે. એટલે આપણે કોઈ વાતે ખોટ નથી. અને પડાપડી કરીને દેખાદેખી કરવી નહીં. હવે જ્યાં છે ત્યાં પ્રમાણિકપણે સેવા ભક્તિ બધું કરવું, ભગવાનને પહોંચે છે. બીજા કોઈ જણાવવાની જરૂર જ નથી. તમે બધા સંતો, વર્ણી અને પાર્ષદો સેવા કરો છો તેથી તમારા ધન્ય ભાગ્ય છે. આપણે બધા સેવા કરીએ છીએ પણ ધન્ય ભાગ્ય કહેવાય. આ સેવા લાચારી નથી, માથે આવી પડ્યું એવું નથી. ધન્ય ભાગ્ય તમે સેવા કરો છો. અબજો રૂપિયા રૂપિયામાં પરિવર્તન કરવા તો અબજો રૂપિયા તમે સેવાનો થાય છે. શ્રીજી માએ કહ્યું 24 કલાકની સેવા, સત્સંગ સેવા 24 કલાકની સેવા, એમાં કરોડો વર્ષનું તપ અને કરોડો વર્ષનું દાન બધું આવી જાય છે. એટલે આ માલ માલ છીએ આપણે, કંગાલ કોઈ માનતા જ નહીં. તમે ભલે આ લોકમાં કોઈ પગમાં જોડાયા ના હોય, કાંઈ ના હોય, પણ માલદાર છે. અને મારવાડી હોય ને ધોતી પર આ બિરલા
જે એમના દાદા હતા એ દોધતું જ પડે તો કોઈને ખબર જ ના પડે. અને અમે ગયા હતા મોરારકા શેઠને ત્યાં, કોઈને ખબર ના પડે. આપણા મહાત્મા સ્વામી છે ને એ પેલો રૂમાલ લઈને આવ્યા, નાવા જતા હતા. અને શેઠ પોતે આવ્યા, મહાત્મા સાહેબ કહી જા બાજુમાં મારે નાવું છે. શેઠને ગાડી મૂક્યા એટલે આવું. એટલે આપણે આ લોકમાં મહારાજના મહારાજનું આયોજન છે, માસ્ટર પ્લાન છે. મહારાજ પોતે મનુષ્ય રૂપે આવ્યા અને આપણને મનુષ્ય જેવા કર્યા, એમાં જ મજા છે. બીજા બધામાં મહારાજ બધું ફાઈ જેવું મહિમા સમજાવવા આવ્યા એમાં માલ નથી. વન ટુ વન એ ભગવાન આવીને આપણે બધા સુખ આપ્યા છે. જો મહારાજ રાજા રૂપે આવ્યા હોત, સિંહમાં ઓલા ઇંગ્લેન્ડના રાજા હોય, કેટલાને લાભ મળે, કેટલા લાભ મળે. જે 5-10ને જ લાભ મળે છે. અને મહારાજ પોતે એવી રીતે આવ્યા, લાખોને જોગ થયો. ભગવાન માસ્ટર પ્લાન છે. એટલે આપણે આમાં છેતરાવું નહીં, ગોથા ના ખાવું. આપણે તો માલ મળ્યો છે એમાં જ રાજી રહેવું અને સેવા ભક્તિ ડબલ ફોર્સથી કરવું. ધામમાં રહીને અમે બધાને પીરસીએ છીએ, તે તમને દેખામાં આવતું નથી. તમને પીરસવાની અમને વારે વારે શ્રદ્ધા જાગે છે. મહારાજ પીરસવામાં બહુ એમને મજા પડે. બધા સંતો હરિભક્તોને જમાડવામાં બહુ મહારાજને રસ. તમને પીરસવાની અમને વારે વારે શ્રદ્ધા જાગે છે. શ્રદ્ધા પૂરી ના, બીજી શ્રદ્ધા જાગે. યોગીઓ બે કામ કરતા, જે જાડો હોય ને એને ઉપવાસ આપે અને બીજા બધાને પીરસે. બધું ખૂબ પીરસે. પ્રમુખ સાહેબ સરળતા પીરસતા હતા. પછી આ બધું વ્યવહાર બધું ચારે બાજુ આવી ગયું. પહેલા બહુ પીરસતા. મોહનભાઈ એવા છે, મોહનભાઈ રાઠોડ મુંબઈના, એ પહેલાં આવ્યા હતા. એટલે પ્રમુખ સ્વામી ગાદી પર નહોતા, એ પહેલાં આવ્યા હતા. અને સ્વામીએ પાથરણું લાયા, પાથરું બેસાડ્યા પોતે જમાડ. એટલે એને સર્વે વાતે પૂરા સાત સમય બધું જ કરી શકે. તમે જે સેવા કરો છો તેના ભવ બ્રહ્માદિક દેવતાઓ ઈચ્છે છે, પણ તેને મળતી નથી. આપણે જે સેવા કરીએ છીએ ને, ભવ બ્રહ્માદિક ઈચ્છા રહે કે અમે સેવા રહે, પણ એને મળતી નથી. કાળી મૂકે અને ચાન્સ જ નહીં. એવી સેવા મળી છે છતાં તેને મૂકીને બીજી ઈચ્છા રહેતી હોય તેને ભિખારી જાણો. આવી સેવા મળી છે એની ઈચ્છા ના રાખે એને ભિખારી જાણો. તમે ભગવાન પાસે માંગો એ ભિખારી કહેવાય. આ લોકના પદાર્થમાં ભિખારી કહેવાય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એવા સુરતભાવ તપ એ ગુણગ્રહણ એ બધા માગો એ સાહુકાર. બધા ભિખારી આ લોકનો પદાર્થની માગણી કરે ભિખારી.
આ લોકોના શું પદાર્થ મેં કરોડો અનંત જન્મથી વીણી ખાધું છે, આ લોકોના પદાર્થ એમાં કાંઈ સમજ્યા જ નથી. આપણે મહારાજે કહ્યું, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેળજો રે, મિથ્યા પંચ વિષયની આશ બે નહીં બને, બેમાંથી એક રાખવું પડે. તમે જે સેવા કરો છો તેને ભવબ્રહ્મા એક દેવતા ઈચ્છે છે, પણ તેને મળતી નથી. એવી સેવા મળી છે છતાં તેને મૂકીને બીજી ઈચ્છા રહેતી હોય તેને ભિખારી જાળવો. તેમ સેવા વિના જે બીજું ચિંતવે છે તે બધા ભિખારી છે. ભગવાન સેવા બસ તમને પૂછવામાં કે શું કરે છે. પ્રમુખ સાહેબ મહારાજ બધા સંતોએ ઘેરી વર્યા, તો સંતોએ પૂછ્યું કે બાપા તમને શું થવું ગમે સેવક? તરત એક ભણક એકદમ બંદૂક ફોડી સેવક, અને થયા છે ચાદર વડાડી તે વખતે પ્રતિજ્ઞા લીધી, બીજી વાર પ્રતિજ્ઞા લેવી જ પડી નથી, અને આપણે દર વર્ષે લેવી પડે. દર વર્ષે લીધી છે કે નહીં એ યાદ નથી. મનુષ્ય માત્રને મોટા થવાની ઈચ્છા છે, હોશ હોય છે. મનુષ્ય માત્રને મોટા થવાની હોશ છે બધાને, અને એમાં ખોટું નથી. મોટા થવાની હોશ ખોટું નથી, પણ મહારાજ કહે છે આવી રીતે મોટા થાવ, આપણી રીતે નહીં. એટલે આપણી રીતે પૈસા બાર લોકના પદાર્થ એ બાગીને મોટા થવાની છે. મનુષ્ય માટે મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટે મળે નહીં. એકદમ નીચે જાય તો ઉપર આવે, જેટલું નીચે જાય એટલું ઉપર આવે. એટલે કબીરે પણ કહ્યું, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એક વાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય. આ બધા અધ્યાત્મ માર્ગમાં બધું આવું છે. તો શ્રીજી મહારાજ તો ગજબની વાત કરે, જેટલા તમે નીચા જાઓ એટલા ઉપર આવો. મનુષ્ય માટે મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટે મળે નહીં. અમે તો મોટેમાં સુખ માન્યું જ નથી. એટલે આ લોકો મોટે જે યોગી આપણે, અમે યોગી વાણી વાંચતા હતા અમે વોકિંગ વખતે, તો યોગી આપણે કહ્યું 14 ગાદલા પાથરીને ઉપર બેસાડે એ મોટે, સામે કેમ કોઈનો અવગુણ લેતો નથી એ મોટે, કોઈનો અવગુણ એ મોટે છે. આપણને સમજ જ પડતી નથી મોટે આ છે, કોઈનો અવગુણ લેતો નથી એ મોટે. અમે તો મોટેમાં સુખ માન્યું જ નથી. જે સ્વામીની મરજી તેમાં મેં સુખ માન્યું છે. બસ એમની જેવી મરજી હોય, રાક રાખે, ભિખારી રાખે, પૈસાવાળા બનાવે, રાજા બનાવે, એમની ઈચ્છાથી જે આપણે અરે એ માય કે અમે એમાં સુખ માન્યું છે. ભગવાનની મરજીમાં સુખ માન્યું છે, બીજી કોઈ વસ્તુ માન્યું પછી ક્યારેય દુઃખ રહેતું નથી. અમારી પેઠે માને તેને પણ સુખનો માર્ગ મળે અમારી પે. એટલે વનમાં હોય તો એ વસ્તીમાં છે, વસ્તીમાં છે તો એ વનમાં, એ મારા નમે. એટલે આ લોક સંબંધી કોઈ એમને દેખરેખ નથી, એમને ઈચ્છા નથી. અને તો એટલે ભાઈઓએ ઉત્તર ગુજરાતની ભાઈઓએ બોલ્યા, દેશોમાં સંસારી સુખ. એટલે આ લોકમાં તમને
તો ફાવે નહીં. અને તો ભલે સુખ હોય, એની ના નથી, દસ ગાડી હોય તો વાંધો નહીં, પણ સુખ ભગવાન થકી માનવી. આ તો બધું છે, ઠીક છે, પણ આપણે સુખિયા સત્સંગમાં સુખિયા છીએ ભગવાન લીધે, સંતને લીધે, બીજા કોઈ કારણ નહીં. બીજી રીતે સુખ તો ઠીક છે. અને શ્રી રામ સ્વામી મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મકર સંક્રાંતિ અને જોડી પર્વ અને જે કોઈ એમાં તમે મુઠ્ઠી મુઠ્ઠી દાણા આપો છો, પણ અહીંયા સુરતના હરિભક્તો રેલી લીધા છે, જે તમારે ચોરી છલકાઈ દીધી છે, ચોરી તૂટી જાય એવી થઈ ગઈ છે. તન મન ધનથી બધાએ ખૂબ સેવા કરી છે બધી રીતે, તને મને ધને બધી રીતે ઘસાયા છો. અને હરિભક્તો મકર સંક્રાંતિ જોરી પર તો કાંઈ ન કહેવાય, એની ઉપર તમે બધું બધા ખૂબ સહકાર આપે છે, સહકાર નહીં પણ યોગદાન આપે છે. અને તમારે જે આજે અમે સવારે કહેવામાં આવ્યું હતું કે મહિલા વર્ગ સવારના 4 વાગ્યાથી મંડ્યા હતા, ઓલા પડી બોક્સ ભરવાનું, અને કેટલા 2000 હતા, 2000 કે બધા મંડી પડ્યા. અને મંડી પડ્યા તો બરાબર છે, પ્રેમથી સ્વીકારી પોતાની સેવા માનીને. અને એટલે આપણા આપણા હોલ સંસ્થામાં બધે એવા મહિલા વર્ગ એમને જ ભાડે આવે છે સેવા. પણ બીજી રીતે પણ આ મકર સંક્રાંતિની વાત નથી, પણ બીજી સેવાઓ બધી જે જે પર્વ આવે જે જે એમાં બધા જોડાય છે અને સેવા કરે છે, અને બધા સમગ્ર સંસ્થામાં. અને હરિભક્તો તો ના પૂછો વાત, એ રીતે બધું કર્યું છે, ખૂબ ઘસાયા છે. એક જ કારણ કે પ્રમુખ સાંઈ મહારાજ રાજી થાય, એટલું જ કારણ છે. ને બીજી કોઈ વળતર ભળતર જોઈતો નથી, કાંઈ નહીં, સીધો રાજીપો માટે બધા મંડ્યા છે. અને તમને એટલો બધો રાજીપો થઈ ગયો છે, પણ મોક્ષ માટે થોડુંક ખૂટે છે. મોક્ષ માટે રાજીપો ત્યાં સુધી લઈ જવાનું છે કે તમારે મોક્ષમાં પરિણમે, અને બસ એ કામ થઈ જાય. એટલે બધા મંડ્યા છે, પહોંચ્યા છે, મહારાજ સ્વામી દયા છે અને પહોંચાડશે આપણને, અને મોક્ષ કરશે, ધામમાં બેસાડશે, અને બધા સુખિયા થશે. આપણા હમણાં કમિશનર સાહેબ આવ્યા હતા, મળ્યા હતા, અને આપણે સ્વચ્છતા બાબતમાં સાવધાન રહીને અને આપણે આ શહેરની સ્વચ્છતા થાય એ અમને વાત કરી હતી, તો આપણે પણ ધ્યાન આપવું.

0: सर्वोपरि श्री हरि। श्री स्वामीनारायण भगवान की, अक्षर पुरुषोत्तम महाराज की, गुणातीतान स्वामी महाराज की, भगत जी महाराज की, शास्त्री जी महाराज की, योगी जी महाराज की, गुरु हरि प्रमुख स्वयं महाराज की। चैत्र महीनानो ताप तपी रह्यो छे, एम जीव प्राणी मात्र त्रिविध तापनी अंदर बरी रहा छे। अध्यात्म अधिभूत અને અધિદૈવ તે તાપથી ટરવા માટે એટલે બચવા માટે એક જ ઉપાય છે, સતસંગ। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર એક સાખી બોલે છે કે બળતો ઝરતો આત્મા, બળતો ઝરતો આત્મા સં સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત તાળો થાય। તો આપણે આ શાંતિ મેળવવા માટે આવ્યા છે। અવશ્ય તાપ તો લાગે છે, પણ હવે બાપાની આજ્ઞા આપણે પાળશું તો આપણા આ લોકના બધા જ તાપ બરી જશે। એકવાર બંને મિત્રો સાથે જઈ રહ્યા હતા, એક આસ્તિક હતો અને બીજો નાસ્તિક વિચારવાળો, બંને ભાઈબંધો હતા, એટલે એક ભગવાનમાં માનતો અને બીજો ભગવાન નતો માનતો, એને આપણે નાસ્તિક કહીએ છીએ। તે પેલો નાસ્તિક કહે છે, અલ્યા આ દુનિયામાં ધર્મ ઘણા છે, 11 ધર્મ અત્યારે મુખ્ય ગણાય છે, 11 ધર્મ, અને ધર્મગુરુઓ પણ ઘણા છે અને અવતારો પણ ઘણા થઈ ગયા તમે કહો છો, છતાં પણ આ દુનિયામાં શાંતિ તો થતી જ નથી અને એના પ્રશ્નો કોઈ ઉકલતા જ નથી, એમ કેમ થાય છે? ધર્મથી શાંતિ થાય છે, ધર્મગુરુ શાંતિ કરાવે છે, તો શાંતિ કેમ થતી નથી? એ પેલા નાસ્તિક એ પ્રશ્ન પૂછે, એનો તું મને જવાબ આપ। પેલો આસ્તિક હતો, એ થોડા વિચારમાં પડી ગયો કે હવે શું એને કહેવું। વાત તો સાચી છે, આપણે સ્વામી બાપાના આટલા બધા વાતો સાંભળીએ છીએ, આપણે આમ બાપાના દર્શન કરીએ છીએ, પછી મહંત સ્વામી આવે છે, ડોક્ટર સ્વામી આવે છે, કોઠારી સ્વામી આવે છે, ત્યાગ પેલો સ્વામી ત્યાં પધાર્યા છે, એટલે એની આપણે વાતો સાંભળી છે, પણ શાંતિ આપણને કેમ નહીં થતી? નોમય શાંતિ લાલ, પણ ફાગણ સુકુનમ કહોરી હરકતી હોય લો, તો એમ કેમ બને છે? ત્યાર પેલો આસ્તિક થોડોક વિચારમાં પડી ગયો, પણ આગળ ચાલતા હતા ત્યાં ઝૂંપડપટ્ટી આવી અને 5-6 બાળકો હાવ દિગંબર અને શરીર પર ઓઘરાળા, વારે એવા છૂટા છૂટા, મેં તો લેટો લબડે અને ધૂળમાં રમેડા, એટલે પેલા આસ્તિકતો ઝબકારો થયો। ભગવાને એને ઉત્તર સુજાડ્યો કે આ પેલા કોણ છે? કે આ ઝૂંપડપટ્ટીવાળાનો છોકરો છે, તે ખરા મેલા ઘેલા છે, એમ લેટો લબડે છે અને આ બધું ધૂર વળી છે, વાળનું ઠેકોણ નથી, તો આવતું જવાબ આપ કેસ મને। પેલો આસ્તિક કહે છે નાસ્તિકને કે જો પાણી તો ભગવાને શરૂઆતથી આપી છે, આપણો જન્મ થયા પહેલાંનું જુગ જુગ ભગવાને પાણી આપ્યું છે અને સાબુની શોધ વૈજ્ઞાનિકો કરી છે, સાબુ છે પાણી છે, છતાં આ બાળકો ગંદા કેમ છે? બોલો મોટાભાઈ, બાળકો ગંદા કેમ છે? પાણી તો છે, સાબુ છે, શું જવાબ આપશો કહો? વાપરવું જોઈએ ને પાણી સાબુ, એનો ઉપયોગ કરવો જોઈએ, એમ આ પરમચિંતન સ્વામીએ, ત્યાગવલ્લભ સ્વામીએ કેવી વાતો કરી, પણ એ વાતોને આપણે અમલમાં મૂકવો જોઈએ, એ વાતો પર આપણે વિચાર કરવો જોઈએ। ગુણાતીતાન સ્વામી ઘણી વાર કહેતા કે આ સત્સંગ આપણે કરીએ ને, પણ જીવમાં ઉતારવાની વાત છે, આપણે જીવમાં ઉતારતા નથી, હમણાં ઊભા થશો ને અમ ખંગરી ઇંચે છીલો, સ્વામી અમે કંઈ લઈ જતા નથી, સંતો કેટલો દાખલો કરે, તમે પણ દાખલો કરીને આવ્યા છો. અને એક આપણે તાપ વેઠ્યા છે, પણ આ તાપ પાડવા માટે, શાંતિ મેળવવા માટે આ એક જ રામબાણ ઉપાય છે, સત્સંગ, ઘર સભા, એ વિના બીજે ક્યાંય શાંતિ નથી. તો આ વિષય છે કે પ્રાપ્તિના વિચારથી આપણને શાંતિ થાય છે. જાણ કે અત્યારે અહીં તાપ લાગે છે, પણ હમણાં એકદમ પહેલાં જાહેરાત કરે છે અમારા બધા સભા સંચાલન કરે છે, એમ કે આ અમારી સભા પૂરી થશે 6:15 વાગે કે સાડા 6 જ્યારે, એટલે તરત જ આટલા જે બેઠા છે એટલા બહાર બધે બધે ચોકી પડશે બધા, 1001 રૂપિયો રોકડો, અને જમ્બો હોય એટલો સારામાં સારી ક્વોલિટીનો 2-3 ક્વોલિટીનો આઈસ્ક્રીમ છે, પેટ ભરીને ઠોહી ઠોહી ખાવો હોય, પેટ પર પોટલું બધું એટલો આઈસ્ક્રીમ મળશે, અને 1001 રૂપિયો રોકડો મળશે. તો અત્યારે શું થાય, હજુ મળ્યો નથી, હજુ ફક્ત જાહેરાત થઈ છે, તો શું થાય, શું થાય, આનંદ આવવા મળે, તાપ પણ મટી જાય, કશો વાંધો નહીં, આઈસ્ક્રીમ ખાઈશું અને 1000 રૂપિયા 1 રોકડો લઈને ગયા દઈશું. તો પ્રાપ્તિના વિચારથી તાપ મટી ગયો નથી, સંપૂર્ણ એસી એર કન્ડિશન થઈ ગયું નથી, પણ હવે પ્રાપ્તિનો તમને આનંદ આવશે. તો એ જ દ્રષ્ટાંત પરમ પૂજ્ય યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અનેક વાર કહે છે. જો કોઈ સાધારણ ગામડું હોય આપણું, આ બાજુના તમારા ગામડા કેવા છે, વાઘોડિયા ને ગોરિયા ને એવું ગામડું, પાદરા, બાપાનું ગામ 64 હવે એવું એવું નાનું ગામ હોય, એમ કોઈ દરબારની દીકરી હોય, સાધારણ દીકરી, સાધારણ કુટુંબ બિચારું, એ દીકરી 20-22 વર્ષની થઈ હોય, અને દીકરી અહીં ગઈ તો ઘેર, એની ગરીબ પરિસ્થિતિ છે મા બાપની, એટલે બિચારી ગાયો ભેંસો દોવે છે, ટૂંકમાં છોણ વાસે દૂ કરે છે, પણ એનો સમાચાર આપે કોક એના પિતા કે એમના મોટા ભાઈ કે એમના માતુશ્રી કે તારા લગ્ન ભાવનગર દરબાર છે એમની દીકરી સાથે કે દીકરા સાથે થયા છે, દીકરી હોય તો દીકરા સાથે, દીકરો હોય દીકરી સાથે, તો એ દીકરીને અહીં ઘડી છોણ પાછી દુકાર છે, પણ કે લગ્ન તમારા ભાવનગરના દરબારના દીકરા સાથે થયા છે, તો એ છોણ વિને છે, ગાયો ભેંસો દુવે છે, વાસી દુથો મેં છે, પણ એને આનંદ થશે. ઓહો, આ વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ 6 મહિના છે, આ મારે ઘર તો ભાવનગરમાં નીલમ પેલેસ, એ ભલે મારા ઘરમાં જો બધો પાણી પડતું હોય, નીલમ પેલેસ છે, એ મોટો રૂ છે, એ બંગલા છે, અંદાજ શું છે, તો અહીં છાણા મેણા છે, ગાયું બેહું તું, પણ નજર ત્યો પગી ગઈ, એટલે એને એ પ્રાપ્તિનો આનંદ આવે છે. એમ આપણને પ્રાપ્તિ થઈ છે, કોણ, ભગવાન ને ભગવાનના સંતની. આ પ્રમુખ સ્વામીએ એવું સમાજ આધ્યાત્મિક માર્ગે સ્વામીએ કામ કર્યું જ છે, મંદિરો બાંધ્યા છે, સંતો બાંધ્યા છે, આપણી સંસ્કૃતિ રક્ષા કરી છે, દિલ્હી અક્ષરધામ બાંધીએ બધું કામ તો કર્યું છે, અને એની સાથે પરમ સ્વામી મહારાજે સમાજ સેવાના પણ કેવા કાર્યો કર્યા છે. સુનામી, એટલે 70 વર્ષ ત્યાં સુનામી હાભરી નહીં, પણ એમાં કેટલાની નનામી નીકળી ગઈ, ધરતીકંપ હોય, સુનામી હોય, હે, અતિવૃષ્ટિ હોય, અમારા સુરતની અંદર તાપીમાં 2 કોઠે વધી આવી હોય, પણ ગમે તે કુદરતી આફતો હોય તો BAPS કહેતા પ્રભુ સ્વામીએ આગળ પડતો ફારો ભજ્યો છે. એટલે સંતોએ કહ્યું, બાબા તમે ઘણી સમાજ સેવાઓ કરી છે અને આખું દુનિયા જાણે છે, આપણે જાણીએ છીએ, જ્યારે દુષ્કાળ હતો તો પ્રભુ સ્વામી મહારાજે કેટલ કેમ્પ ખોલ્યા, કેટલા દયારૂ છે બાપા, અતિ દયારુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુ નામીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકરા થાય, અંધન વસ્ત્ર રે આપીને ડૂબતારે. બાપા એવું કહ્યું. ભાઈ બાપા એ દવાખાના પણ બંધાયા, આપ તો અહીંકડી જાણો છો આપણું દવાખાનું ચાલે છે, અને અહીંકડી ક્યાં આગળ આપણે ચાલે છે, હે, કઈ ડભોઈ, અને સુરતમાં દવાખાનું બાંધ્યું બાપાએ, હોસ્પિટલ, પાછું દવાખાની હોસ્પિટલ, તો નરેન્દ્ર મોદી જેવા મોઢામાં આગ્રહ નાખી ગયા
1: કે પ્રમુખ સ્વામી હવે સ્ટેન્ડર્ડ બનાવી દીધું કે દવાખાનું કોઈ એહસાસ હોવાના ચાહીએ. તો બાપાએ સામાજિક ક્ષેત્રે પણ કાર્ય કર્યું છે. પછી મોબાઈલ હોસ્પિટલો, ફરતા દવાખાના, આ ડાંગ જિલ્લો છે ને બધું, બધે આપણે સાંકરી વિસ્તારમાં અને ઘણા આપણે અહીંગળી પડ્યા આપા ગઢને એ બાજુ બધું દેવગઢ બારે અને બધું બોડેલી બધો વિસ્તાર, અમુક વિસ્તાર પછાત જે આપણે પેલું ગોધરા પછીનું, એમાં પણ બાપાએ ફરતા દવાખાના કર્યા છે. એ આપણે બધું સુવિદિત છીએ, જાણીએ છીએ. એટલે સંતો કહે, બાપા તમે આવું સમાજ સેવાનું કાર્ય કર્યું છે તો તમને નોબલ પ્રાઇઝ આપવું જોઈએ. નોબલ પ્રાઇઝ આ બધા સમજો છો, ત્યારે બીજા હોય તો ગલગલિયા થઈ જાય. અને એક આપણા ગુરુ હતા, ધર્મગુરુ, એટલે એને કંઈક આવું કંઈક મળ્યું ઇનામ, કે ધીસ ઇઝ માય એચિવમેન્ટ. તો પ્રમુખ સ્વામી પોતે શું કહે છે, એવું બોલતા ને માય એચિવમેન્ટ. બાપા કહે છે મને તો શાસ્ત્રી મહારાજ મળ્યા અને યોગી મહારાજ મળ્યા, એટલે બે નોબલ પ્રાઇઝ મળ્યો મને. બોલો બોલો સ્વામિનારાયણ ભગવાનની તો પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ. યોગીજી મહારાજ વર્ષો પહેલા કહેતા, જે વખતે આપણી સંસ્થા નતા નાણા, નતા પાણા, નતા ગોણા, તે વખતે શાસ્ત્રી મહારાજ પાસે આવ્યા યોગી બાપા, યોગી મહારાજ અમે બધા યોગમાં હતા એ પહેલા વાત કરતા હતા અમારા હરિભક્તો, કે ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે. શું કહે છે, ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, તેમાં કોઈ વિઘ્ન આવવા દેવું નહીં. શું પ્રાપ્તિ મોટી થઈ જાય. યોગી બાપા જ્યારે શાસ્ત્રી મહારાજ પાસે સારંગપુરમાં આવ્યા જૂનાગઢ છોડીને, ત્યારે સારંગપુરની દશા આપણી કેવી હતી બીએપીએસની. યોગી મહારાજ પોતે ડાયરીમાં લખે છે કે અમે જોરી માગતા ક્યાં, ખાંભળામાં, ખાંભળા 3 કિલોમીટર દૂર છે સારંગપુરથી, ખાંભળામાં જોરી માગતા. અને તાવડી ક્યાં ચાલતી, સારંગપુરની અંદર. લો આવે તે વખત બાપા કહે ઓહો પ્રાપ્તિ ઘણી મોટી છે. ગામમાં હનુમાન બાપાની દયા, તો કોઈ છાશનું પાણી પણ ના આપે, તે આપણો પાર્ષદ છે ને લાઠી દર છાશ લેવા જાય બોઘણીનું લઈને, અને છાશ લઈને આવે ને હકા બાપા કહે એ પાછો થોડો સૂ ઢીલો છે, તો જોડા ડખત પાછું પેલા બોઘણા પણ ઢોંકે પ્રસાદીની છાશ. એટલે પ્રમુખ સ્વામી કહે છે ને, ગામમાં કોઈ પૂછે નહીં, આપણું ગોરિયાદ ગામ હોય કે વાઘોડિયા હોય કે ચોણસદ હોય, એવું ગામ હોય, ગામમાં કોઈ પૂછે નહીં. અને પટેલને કે ઉનો પાણી, એ ઉનો પાણી મૂકી પણ તને પૂછે કોણ, તારે ભજો ભાઈ પૂછે. અને તે વખત યોગી મહા કહેતા ઓહો પ્રાપ્તિ આપણને ઘણી મોટી થઈ છે. વિચાર કરો, ખાવાના ઠેકાણ નહીં, પીવાના ઠેકાણ નહીં, ઓઢવાના ઠેકાણ નહીં. તે વખત બાપા કહેતા યોગીજી મહારાજ ઓહો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, એમાં કોઈ વિઘ્ન આવવા દેવું નહીં. આ સાચી વાત છે. આપણને પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ મળ્યા. મહારાજે પોતે કહ્યું પ્રથમનું પહેલું વચનામત કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. બસ નોકરી કરવાની નહીં, રિલાયન્સમાં નોકરી નહીં કરવાની, બસ આજે પૂરણ પડી ખાય ફટાક પડે ભગવાનની મૂર્તિ ચિંતામણી, આમ ચિંતવા જ કરવાનું. ફાઇન એસી મર્સિડીઝ ગાડી ફટાકા, એની પડે ચિંતામણી, ચિંતા જ કરવાની, બસ સંકલ્પ જ કરવાનો. આઈને પડે પૂરણ પડી ખાય ફટાક નહીં પડે, નહીં દાળ લાવી, નહીં બાફવી, કંઈ કરવી, કશું જ નહીં. તો ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. અને પ્રથમના 14 વર્તનામતમાં મહારાજ કહ્યું આ સંત સમાગમ, એટલે પ્રમુખ સ્વામી જે આ સંત મળ્યા છે એ કેવા છે, પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ છે. મહારાજના શબ્દ. અમારા કેપી સ્વામી હે, હમણાં તો પોતે સ્વાસ્થ્ય માટે ગયા છે વિદ્યાનગર, વિવિનગર. એ કઈ બાર જો કીર્તન આરાધના કરતે હૈ તો બોલતે હૈ શબ્દ પર ધ્યાન દીજે, બરોબર યાદ આવ્યું. કેપી સ્વામી ગણપતિ મહારાજ, આવો બધું ફોત બાદ ઓગળી ગઈ છે, આવો બસ નીચે બેસી શકે છે. બહુ ડાકડો કર્યો કેપી સ્વામીએ. તો કેપી સ્વામી કહે છે શબ્દ પર ધ્યાન દીજે. તો મહારાજની મૂર્તિ પ્રથમનું પહેલું વચનામાં ચિંતામણી અને પ્રથમના 14 વચનામાં આ સંત સમાગમ, એટલે પ્રમુખ સ્વામી જેવા સત્પુરુષ મળ્યા છે એ કેવા છે, પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ છે. ધન દોલત દીકરા દીકરી સર્વે સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ મળ્યો આ સંત સમાગમ છે, મને આપણે કરોડ લાભ.
0: તાપ તો છે પણ ગભરાશો નહીં ભાઈઓ, આ છે એમાં દરેક માટે હોતો ને, પણ કોકને આ શબ્દ લાગી જાય તો એના જીવનું મહાકાય અતિશય રૂડું થાય. આ સંતો કેટલો ડાખડો કરે છે વિચાર તો કરો, એમાં આપણો કશો ડાખડો નથી. માટે આ તૈયાર ભોજન પર આપણે બેસવાનું છે. સંત સમાગમ આ તમારા જીવમાં ઉતરશે તો તમને અખંડ આનંદ આનંદ આનંદ પ્રાપ્તિનો આનંદ વર્ષે. શ્રીજી મહારાજના વખત ભારવી ભક્તો એવા હતા, ડોસરાના ભાદા ભક્ત, અરે ડોસા ગામના આપણે સોરી ભાદરા ગામના ભક્ત, કારણ કે હું પ્રેમમાં ઉલટ સુલટ નટવર નાચે એવું થઈ જાય છે, ભાવ વિભર હોય જાય કે સમય થોડો છે કેમ પૂરું કરી નાખવું, કેમ બધું સમજાઈ દઉં મને, પણ મારે સમજવાનું. તમે તો સમજી બેઠા, તમે તો પર્વતે ગોરધનભાઈ જેવા છો લ્યા, પણ હું તો આ મારી વાણી પરિતે કરવા આવું છું ને આ રોટલા ખાઉં છું સંસ્થાના, એટલે સફર કરવા માટે આવ્યો. તમે તો બધા સમજી બેઠા, તમે પર્વતભાઈ ગોરધનભાઈ જેવા છો, મારે તમને શું વાત કરવાની, મારા ઘર તમે કે છોકરો છોકરો છે લ્યા, તો હું સમજ્યા. ભાદરાના ડોસાભાઈ હતા અને ભગવાને કૃપા કરી ડોસાભાઈ ઉપર, અને એમના ઘરવાળા ધોમમાં ગયા, એટલે અડધો કેફ ઉતરી જાય, હાથે રોટલા ગડવાઓ ને અડધો કેફ એનો ઉતરી જાય, ઢીલી ગેસ જેવડી રાબડી, જેમ પેલો ભેંસો છે ને ચોમાં બધું ઘાસ ગયા ને પછી પોતલા કે ખાવ ઢીલા રાબડું, એમ રાબડા જેવા થઈ જાઓ, કારણ કે ઘરવાળી ધોમમાં ગઈ અને હાથે રોટલા ગડવાનો વારો આવ્યો. એટલે ડોસા ભગત બિચારા, શિયાળો હોય ને તો 5-6 દાડાના અને ઉનાળો તો 2 દાડા ત્યાંના રોટલા બનાવે, અને પછી અંજીરનો આયડો, અંજીર એમ આયડો બનાવવા કાથીમાં પરવે, અને પછી સવારે એક રોટલો તોડે અને એક બાજુ પાણી, બીજા છાશનું પાણી નહીં, નો કોકોકોલા નો ફેન્ટા, હા નો કોફી નો ચાય નો ગાજરનું મરચું, કહ્યું એક હાથમાં પાણીનો પાલો. આમાં ગુરુભાઈ હરિપ્રકાશ સાંઈ મટકા કોલા અને બીજા હાથમાં રોટલો અને સિદ્ધિત કાતરનું કરી આ અને પણ આવું જમતા હતા. અને તે વખતે કોક ભાઈ આ કે ભગત આપણે કાલે આપણે ત્યાં મજૂરી કરવા આવશો, કે ઓવે હું તો હોતો તો મજૂરી, તમે ઘેર બેઠા સારું શું છે આટલા રૂપિયા ભલે તો આવું કાલે કહેવા નહીં આવું, ટાઈમે આવી જજો આપણા ખેતરમાં, ક્યાં અમલીવાળીએ જવાનું છે ને ત્યાં ખોદકામ કરું કે સારું. ઘરા જતો હતો જો ડોસા ભાઈ આવું બજાર ઘટક મેવો ખાતા હતા, અને પેલે જોયું અરે ભગત આ લુખું ખાવ છો, એટલે સાચું બોલો ન કરે નારાયણ એ કરે સ્વામિનારાયણ, આપણે તો સારું ખાઈ એવા છે, તમે બધા સદાવ્રત આપ્યો એવા છો, પણ કદાચ ન કરે નારાયણ આપણો આવો વખત હોય આપણે આવો રોટલો અને છાશ ખાતે કોક જોઈ ગયું પાણી અને કે ભગત તમે આવું ખાવ છો તો શું કરો, રોતો હે હે હે રવિવારની સભા ભરું છું પૂનમે અટલાદરા જઉં છું સ્વામિનારાયણ પ્રકારનો ગ્રહ, પણ સ્વામી મારા દેશ કા સુધારતા નથી, રોદ્રા રોદ ઢીલા પોદા જેવા. ડોસો ભગત શું કહે છે, લુખું ખાઈ હરામ છે. મહંત સાંઈ કે આ શબ્દોને ગોઠવેલા ને એના પ્રમુખ જેમ ડોક્ટર સાહેબ નાભીમાંથી આવે ને નાભીમાંથી ડૂટીમાંથી, એમ ડોસા ભગતના રુદ્ર હૃદયમાંથી ડૂટીમાંથી નાભીમાંથી અવાજ કે લુખું હોય કે આરામ, શું કહે છે લુખું ખાઈએ આરામ. હું તો શ્રીજી મહારાજ અને એનું ધામ ગુણાતીત એને સંભાળી કરો, લુખું હારા તમે ખાઓ છો, આ શું કહેવાય પ્રાપ્તિનો કેફ. તો હું આપણને ભગવાન સંતની પ્રાપ્તિ મળ્યા, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય પર આપણને શું પ્રાપ્તિ થઈ છે. પણ આપણે ગુણાતીતા સ્વામી કહેતા એ જ વાત મહારાજે કહી કે ચિંતામણી છે પણ બાળકના હાથમાં આવી છે, એટલે એનો મહિમા નથી. હીરો મળ્યો ભરવાડને પણ એને બકરાના ડોકે બાંધ્યો, પેલો નીલમ હતો પણ પેપર વેટ તરીકે વાપરતો હતો, એમ આપણી બાળક બુદ્ધિ છે. પ્રાપ્તિ બહુ મોટી થઈ છે ખરેખર, આપણને ભગવાનના ધારક સંત મળ્યા, આપણે કશું કરવાનું રહ્યું નથી, પણ એનો આપણે કેફ નથી, એટલે આપણે આ ઢીલા પોચા રહ્યા. મહારાજે લોયાના ત્રીજા વતન જ્યારે ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય અને ભગવાન સંતને શું ન થાય છ વસ્તુ લખી કે કુટુંબનો ત્યાગ કરે, લોકનાનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, સ્ત્રીઓએ પુરુષ અને પુરુષો સ્ત્રીનો ત્યાગ કરે, એમ કહીને 21 હરિભક્તોની નામાવલી બતાવી. અને પછી મહારાજ કહે એને એની કોરનો કેફ વર્તે. શું વર્તે? કેફ વર્તે, આનંદ વર્તે. આ દોસા ભક્તની વાત કરીએ એમ એમ જેને ભગવાનને સંત બોલ્યા એને અખંડ આનંદ વર્તે છે. પરોક્ષમાં પણ જો મીરાબાઈ હતા અને એને આ ભગવાનની વાત સમજાણી તો મીરાબાઈએ પણ પોતાના કીર્તનમાં લખ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન. કોઈ દાદ મીરાબાઈ એવું ના લખ્યું કે ચિત્તોડ રતન ધન પાયો, મેને ચિત્તોડ રતન ધન પાયો. રામ રતન રૂપે આપણને ધન મળ્યું છે. અને શ્રીજી મહારાજ આપણે જોઈએ 500 પરમહંસો હતા, એમાં અષ્ટકવિ હતા. શ્રીજી મહારાજે 500 પરમહંસો જે કસોટી કરી છે ને, જેમ માખણને તાવે છે ને, તાવણી કરી છે ને, એવી તાવણી કરે ને, તો તા હાડી આસણ કેટલા ઉભા રહે તો પ્રમુખ સ્વામી પોતે જાણે. એટલે ગોરા ખાવાના, ગોરા કે કેવા માગી લેવાના. કોઈ માસી ઢોકળો આપે, કોઈ ખીચડી આપે, કોઈ ઓંડો આપે, અને કોઈ કહે અમે આપણે કૂતરાની ચાટમાં નાખો છો, સંતો નાખો ને એન્જોરીમાં, એ બધું આવે ને વાણિયા બહોમણ પાણી માગી લેવાનું. અને પછી મોટું પાણીનું વાસણ લેવાનું, એમાં ગારેલું પાણી રાખવું અને બધું ધોઈ નાખવાનું. કોઈ સત્સંગ હોય તો સારું આપે, બનાવીને પણ આપે, એ બધું ધોઈ નાખવાનું. પછી લેબોરેટરી મોકલવાનું, લેબોરેટરીમાં કૂતરું પણ હૂંઘે નહીં, કીડી પણ ચડે નહીં, રસ કસ વગરનું થઈ જાય. એ ગોરો આજ બપોર તો કાલ બપોર ખાવાનું, કેટલા ઉભા રહે વિચાર કરો. અલા ઘૂમટા વર્તમાન તળાયા બ્રહ્માનંદ સ્વામી જયારે મહાન નૈષ્ઠિક બ્રહ્મચારી ઉર્ધ્વ રહેતા, એને મહારાજે ઘૂમટા વર્તમાન તણાયા. બેનો લાજુ કાઢતી નથી, મહારાજે ઘૂમટા વર્તમાન તણાયા. આવા 500 પરમોસો રહે, છતાં પણ એ બ્રહ્માનંદ સ્વામી જ્યારે એમને મહારાજ મળ્યા, કારણ કે એ તો ઇનામ લઈને આવ્યા હતા, ભાવનગર ને જૂનાગઢ ને બધે ઇનામ લઈને આવ્યા હતા, જ્યારે શ્રીજી મહારાજ મળ્યા ત્યારે કહ્યું આજની ઘડી રે ધન્ય, આજની ઘડી નિર્ખ્યા મેં સહજાનંદ આજની ઘડી. અને જ્યારે એમને કેફ ચડ્યો સંપૂર્ણ, ત્યાર તો કહે રાજ મારે દિન દિન દેવારી રે, રાજ મારે.

રાજ મારે દિન દિન દેવારી રે. કેટલા શબ્દો આનંદ ના, એમ કે મરી ગયા. આ તો શાયદ તાપમાન મરી ગયા, શાયદ વરસાદ પડ્યો ને આય હાય દાજ ગાય ને એટલે શું મરી ગયા. હા, વાતે વાતે મરે, હવે હું ઢોરવાનો છે. આટલું બધું તકલીફ હતી પણ નિષ્કુમાન સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્મા, એના કેટલા કેફ, કેટલા બળના કીર્તનો નીકળે છે શબ્દો. કે રાજ મારે દિન દિન દિવાળ્યા, બ્રહ્માનંદ સ્વામી પોતે આવું ગાયું. અને એ નિષ્કુમાન સ્વામી તો હદવારી નાખી છે. એક એક કીર્તનમાં, એક એક કાવ્યની અંદર એમને પ્રાપ્તિનો કેફ છલકે છે. આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાન ગામડે ગયા, પેલું નાકકોન કાપવા તૈયાર થયો, ત્યાં લખે રાજ મારા દિન દિન દિવાળી. એમ નિષ્કુમાન સ્વામી આવે તે વખતે આપણે જોઈ દઈએ લક્ષ્મીવાડીની અંદર કેટલા બધા કષ્ટો સહન કર્યા નન પણ. કારણ કે સંતો ગામડે જાય, વિષય વ્યસન વ્યામનું ખંડન કરે. લોકો અમે મુંડ કહે, મુંડિયા કહેતા, સ્વામિનારાયણ મુંડિયાયા મારે ગામો ગામ તિરસ્કાર કરે. પણ તે વખતે નિષ્કુમાન સ્વામીએ કેટલા કેફના બળના કીર્તનો લખ્યા છે. યોગી બાપા કહેતા કે સિદ્ધ ને રહીએ, આ નિષ્કુમાન સ્વામીનું છે પણ યોગી મહારાજ બોલતા સિદ્ધ ને

ગંગા આપણે આવો મહામોરો મળ. ભગવાન રાળકસંગ બોલ્યા આપણા ભાગ્યનો તો પાર નથી. યોગી માં કે એક એક કીર્તિમાં હવાઈ એમને ચડાય છે સ્વર્ગ. બીજું કીર્તન કેવું લખ્યું છે,

0: નિષ્કુળાનુષ્ઠાન કેફ તારે આહો કેફ આપણે ભગવાનનો સંતો હોય જો તો ડોસા ભક્તને ભાદરાને આવું કેફ થાય. ગાલનાની પેલી મૂરી ડોશી એને પણ કેટલો બધો કેફ. અને પ્રમુખ સ્વામીના વખતમાં જોઈએ તો હમણાં પેલા ધામમાં ગયા અમારા કેનેડાના ભગવાનભાઈ માંડવિયા, એને કેન્સર હતો. પ્રમુખ સ્વામી વિવેક સાગર મળવા ગયા તો એનો કેટલો આનંદ. બસ સ્વામી હાથી જીતે લાખનું મોહ હાવ લાખનું, એમ તમે મને મળ્યા છો હું અક્ષરધામમાં બેઠો. પણ કોઈ દાડો કે બાપા તમે મને આવો રો કેમ રહો, કોઈ ફર્યા બાપા મળ્યા હવે શું રોદરાડવાના. ભગવાન પુરુષોત્તમ નારાયણ એના ધારક આપણે સંત મળ્યા તો આપણો બેડો પાર છે. આપણા પ્રભુદાસ કાકા આપણે ઘણી વાર જોયા છે, બધા સંતો કહેતા પ્રભુદાસ લાલા, પણ એમને પણ કેટલો બધો શાસ્ત્રી મહારાજ મળ્યા. કેમ સારંગપુરમાં પેલી મોદ બાબત આપણે મોદ કહે છે, કાઠિયાવાડમાં પૂંગન કહે છે, અને લંડનમાં લોકો કાર્પેટને પાથરતા હતા, તે છે 83 પાથરી કરચલ ગયા. શાસ્ત્રીમાં કહે ડોપા જેવો છું, ડોપા જેવો છું. આપણને આવું કહે તો મંદિરમાં પગ ના મૂકે. પણ અમારા પ્રભુદાસ કાકાને કેફ ચડી ગયો કે શાસ્ત્રી મહારાજે મને કહ્યું તું ડોબા જેવો છું. આ મોકરે કોઈ સાધન કરવાનું રહ્યું નહીં. અને જ્યારે ઈસ્ટ આફ્રિકામાંથી ઈડી અમીન મૂર્તિમાન જમરાજ પાક્યો અને પહેરેલે લુગડાય કાઢ્યા તો બધું ત્યાં મૂકીને આવ્યા પ્રોપર્ટી કેન્યામાં, તો કાકા બહુ ભૂંડું થયું. તો કે હું ભૂંડું થયું, આપણને શાસ્ત્રી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, કે હું પહેરણ ને ધોતી પહેરીને ગયો હતો અને આ પેન્ટ કોટ બુટ ટાઈ પહેરીને આવ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની ખાધું પીધું ને રાત કરી. એવો કેપ અત્યારે આપણે અમારા વીરચંદ બાપા છે ખેરાલુના સાધારણ સ્થિતિ મને એવો કેપ. અને આપણી આજુબાજુ વૈંઘડી મણિભાઈ સલાલ બારા પણ થઈ ગયા તો મહારાજને સ્વામીને પ્રાર્થના કરી કે આપણને ખરેખર અહો પ્રાપ્તિ ઘણી મોટી છે એને આપણે કેફ રાખીએ અને આ સંતોના શબ્દો આપણે જીવમાં ઉતારીએ તો આપણે સદાય સુખિયા થઈશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે પૂજ્ય ઘનશ્યામ બાપાએ આપણને પ્રાપ્તિનો મહિમા ખૂબ સમજાવ્યો. હવે આપણે પૂજ્ય જ્ઞાનવીર સ્વામીને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા માઇક ઉપર આવશે, આપણને નિયમ ગ્રહણ કરાવશે. પૂજ્ય જ્ઞાનવીર સ્વામી.

0: અને નિયમ ધર્મ પાળવાની પણ આપણને એક વિશ્વાસ આખા દિવસ દરમિયાન આ સત્સંગ શિબિરમાંથી આપણને પ્રાપ્ત થયો. તો આપણે સત્સંગની અંદર આવ્યા છે, આપણને આ પ્રાપ્તિનો કેફ છે, વિશેષ આપણને સત્સંગની દ્રઢતા થાય, પ્રાપ્તિનો કેફ રહે એના માટે ઘણા બધા નિયમો આપણે પાડીએ છીએ. આજે અધ્યાત્મ માર્ગની અંદર જે મુમુક્ષુ ચાલે છે ને, ઘણા બધા નિયમો એ પાડવાના હોય છે. આપણી પણ એક આ સાધના
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ મળ્યો નથી. ને મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે, ને મંત્રે વિષય ઉડી જાય અને બ્રહ્મરૂપ થાય છે ને બ્રહ્મરૂપ થાય છે ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે, એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. આ તો આપણે યોગીયપ્પાનો પ્રસંગ છે. યોગીયપ્પાને નાગ ઝેરી નાગ કર્યો અને શાસ્ત્રી મહારાજે એમને ડેરીમાં લાયા અને ડેરીમાં ધૂન કરવાની વાત કરી. અહીંયા ડૉક્ટરે બધું કહ્યું કે આ તમે દવા લો, આ નહીં તો આ સાધુ ધામમાં જશે. પણ સ્વામી શાસ્ત્રી મહારાજ આ મંત્ર આ વાત ઉપરથી આ પુરવાર કરી બતાવ્યું કે જો આપણને કરડે આપણે આ વાત બાજુ મૂકી દઈએ અને દવા કરવા દોડાદોડી કરીએ. પણ શાસ્ત્રી મહારાજની એટલી શ્રદ્ધા અને વાત સ્વામી ગુણાદિતાન સાહેબ ઉપર કેટલી શ્રદ્ધા કે આજે એમને કહ્યું છે એ વાત સાચી છે. સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી. આ તો વાત સાચી છે, આપણે માનીએ કે ના માનીએ. અને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે, ને કાળા નાગનું ઝેર ન ચડે કેટલી મોટી વાત છે. આપણે ખાલી વાંચીને બાયપાસ કરીએ એટલું નથી, પણ આ વિચાર કરીએ કાળા નાગનું ઝેર ન ચડે તે કેટલી મોટી વાત છે. એ મંત્રે વિષય ઉડી જાય અને જો બરાબર ધારીને આ મંત્ર જપીએ તો વિષય ઉડી જાય. વિષય તો આપણા અનાધિકાળથી આપણે વર્ગ્યા છે, ઉપર નીચે આજુબાજુ બધેથી આપણે ઘેરાયેલા છીએ, વિષયથી નોખા પડતા નથી. એટલે આ મારા સ્વામી કહ્યું કે એ મંત્રે વિષય ઉડી જાય અને ભ્રમરૂપ થાય છે. સર્વોત્તમ પ્રાપ્તિ, એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. ભ્રમરૂપ થવું એટલે તો શ્રીજી મહારાજની પાસે જ પહોંચી ગયા, મહારાજ અખંડ દર્શન દે. ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે. હવે એક એક કબાલા તોડી નાખે એવા છે. આ કાર જો અત્યારે કારનું પ્રધાનપણું છે, આ કોરોમાનું બધું છે, જે આપણને બધાને હવામાં મૂકી દીધા, બધાને લટકાવી દીધા. એવો બહુ બળ્યો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. મુદ્દો શું છે? નિરંતર ભજન કરવું. કાંઈ ના હોય તો ભજન કરે રાખવું, મારા ફેરી રાખી. બીજી ક્રિયા હોય તો એમાંય પણ સ્વામી ભજન થાય છે. બીજી ગમે એવી ક્રિયા હોય જે સ્વામીએ કહ્યું.

કે ભજન કરતા આ ક્રિયા કરવી અને અમથા અમથા નહીં. તો પણ આપણે અમથા અમથા બધું કેટલું બધું ટાઈમ જાય છે, પણ એમાં મહારાજમાં સ્વામીમાં દ્રઢ શ્રદ્ધા હોય, બ્રહ્મને પરબ્રહ્મ દ્રઢ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો આ થાય, નિરંતર ભજન થાય, નિતર ના થાય. અને ભજન એટલે ખાલી મારા હાથમાં લઈને ફેરવી એટલું જ ભજન નથી, બધી ક્રિયા કરતાં કરતાં આ ભજન થઈ શકે છે. એટલે આ પ્રાપ્તિનો વિચાર કરીને દરેક ક્રિયા કરવી. આ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે આ લખ્યું છે, પ્રાપ્તિનો વિચાર કરતાં કરતાં બધી ક્રિયા કરી. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે લાકડા, પાણા, ઈટાણા, માણસ, એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે, પણ ભગવાનની મૂર્તિ આગળ તો એ સર્વે કાળનું પક્ષ છે. જે આ બધામાં આપણે સહેજે આ સહેજે માયાવી જીવ છે, એટલે આ બધો આપણને વર્ગે છે અને એમાંથી છૂટાતું નથી. પણ સ્વામીએ કહ્યું કે ભગવાનની મૂર્તિ આવે તો સર એક કાળનું પક્ષ છે. ભગવાન એક શ્રીજી મહારાજ બ્રહ્મ અને પરબ્રહ્મ અનાદિના છે, એમને કોઈ અડતું નથી. અને બીજા બધા કાળનું પક્ષ છે, લાંબે ગાળે પણ કાળનું પક્ષ છે, ઠેઠ પ્રકૃતિ પાતાલથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધા જ કાળનું પક્ષ છે બધા. અને કાળનું પક્ષ છે એટલે કેટલી મોટી કેટલો મોટો ફેર પડ્યો. અનાદિના આ તો જેને વર્ગ્યું નથી, મહારાજ સ્વામીને કોઈ કાર્ય વર્ગ્યું નથી માયા. અને માયા તો શું કરવાની છે, આ મોટા પુરુષ આગળ એનું કાંઈ ચાલે એવું નથી. લાકડા, પાણા, ઈટાળા, માણસ, એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે, પણ ભગવાનની મૂર્તિ આવે તો સર્વે કાળનું પક્ષ છે. અને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, કથા છે ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્રઢતા થાય છે. અને એ તો ઉત્તમ મૂર્તિ છે, કેમ કે તે થકી આપણે સમજણની દ્રઢતા થાય છે. અને સમજણ છે બહુ મોટી વાત છે, સમજણ હોય એટલે બધું બેલેન્સ થઈ જાય, બધા સર. અને નહીં તો બેલેન્સ ના હોય તો આપણે ઘણી બાજુ ખેંચાયા કરીએ, આમ તેમ આમ તેમ. પણ સમજણ હોય તો સમજણથી એટલી બધી આપણે મનમાં થાય, સમજણે કરી બધું જ થાય છે. એટલે મૂળ મુદ્દો આવ્યો તે થકી સમજણની દ્રઢતા થાય છે, માટે એનો અભ્યાસ રાખો. એટલે કથાનો અભ્યાસ રાખો, અને કથા એવી રીતે કરવી કે જે પોતાને અસર થાય. અમથું તો કથા નહીં કરવી, અમથું અમથું તો જેમ પાણા ઈટાણા ઢેખાડા એના જે એને એની જેમ ખપી જાય. પણ કથા સમજીને કથામાં આપણે ખૂબ વિશ્વાસ લાવવું. ચાર પ્રકારના સત્સંગી, ત્યાં પ્રથમ સૌ કરતા સરસ આત્માને પરમાત્માનું જ્ઞાનવાળો, અને તે પછી બીજો ધ્યાનને પ્રીતિવાળો, તેને કહીને જોડાયો હોય તો તે પાર પડે, ને તે કહેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડ માંડ પૂરું કરે, તે પણ પાર પડે તો તે ઠીક છે. તે આજ્ઞામાં રહેવાળો તો આપણે બધા આજ્ઞામાં રહીએ છીએ અને માંડ માંડ પૂરું પડે, અને તે પણ સ્વામી પૂરું પડે તો
नहीं तो हमें चक्र चढ़ी जाए। ए ते चार प्रकारना भक्तना रूप कया ते पछी हरिजने प्रश्न पूछो जे चार प्रकारना भक्तमा प्रथम कहो जे ज्ञानी तेने कोई प्रकारनु विघ्न आवे के ना आवे पछी तेनो उत्तर करो जे कोई धक्को मारे ने पछी पड़ी जाए ने पाछो ऊभो थाय छे एटले धक्को मारे पड़ी जाए पण पाछो ऊभो थाय पड़ी ना रहे બસ હવે પડી ગયા આપણે કાંઈ ના થાય એવું નહીં પછી પાછો ઊભો થાય એટલે ચાર પ્રકાર પછી તેનો ઉત્તર કર્યો છે કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે ને દેશકાળ તો આવે ખરો એ દેશકાળ તો ચારે બાજુ દેશકાળ તો છે જ આપણે દેશકાળના પ્લેટફોર્મ ઉપર ઊભા છીએ આપણે એટલે દેશકાળ તો લાગે પણ એ ચોમાસામાં જે પડી જાય ઊભો થાય કોઈ ધક્કો મારે એ ઊભો થાય એ પ્રકારે જ્ઞાનીને ફેર પડે જ્ઞાની હોય એને એની જાત રક્ષા થાય એની એવી સમજણ છે એવું જ્ઞાન છે તે એ પ્રમાણે રહે છે। સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રીહરિની સેવામાં જે પાળા રહેતા તે શ્રીહરિની મરજી ક્યારે લુપતા નહીં, પાર્ષદો પણ એવા સમર્થ હતા, શ્રીની સાથે રહેતા અને કોઈ કંઈ કહી જાય તો પણ સહન કરતા, શ્રીની સેવામાં જે પારા રહેતા તે શ્રીની મરજી ક્યારેય લૂપતા નહીં, શ્રી તેમનો તિરસ્કાર કરે વઢે તો સવરું લેતા દુખાતા નહીં, સવરી લઈ મહિમાથી સેવા કરે તેને શ્રી હરિ રાખતા। શ્રી સેવામાં જેવા તેવા ના હોય આવો હોય તો શ્રી હરિ સેવામાં રહી શકે સહન કરે, શ્રી હરિ તેમને તિરસ્કાર કરે, ભગવાન પોતે તિરસ્કાર કરે વઢે તો સવરું લેતા તો દુખાતા નહીં, સવરી લઈ મહિમાથી સેવા કરે તેને શ્રીહરિ રાખતા, આવા હોય તો શ્રીહરિની સેવામાં રહી શકે। વઢે ત્યારે દુઃખ લગાડે તેને દૂર કરતા, વઢે અને તે દુઃખ લગાડે કે મનમાં થઈ જાય કે મારો શું વાંક, મને શું કામ મળે છે, એવું બધું થઈ જાય તો મારે કે એને દૂર રાખતા ના જઈએ। કહે એને ખોટું લગાડે તેનો વિશ્વાસ શ્રી કરતા નહીં, એટલે આ પણ પારા આપણા માટે ઉપદેશ છે। શ્રીહરિ તો એમને સામે તો ક્યાંથી થવાય, આપણે મનમાં દુઃખ લગાડે શ્રીહરિ કોઈ, હવે શ્રી તો કહેતા નહીં પણ શાસ્ત્રીમાં યોગી આપણા પ્રમુખ છે એ પણ કહેતા નહીં તો કોણ કહે, તો એના જે એકવાર અમારે ગુણાતીત સ્વામી હતા મુંબઈમાં તો યોગી અપાએ વાતમાં વાત કાઢી કે ગુણાતીત કેમ છે, તમારું કેમ છે, તો ગુણાતીત કે બાપા તમે વળો તો મને વાંધો નહીં પણ આ 60 મારા ગુરુ થાય છે, એ 60 સંતો હતા એ મારા ગુરુ થાય છે, તારે ચટપટી લાગે
तो स्वामी के हमें क्या कहवा जवाना है, स्वामी बाबा योगी बाबा क्या कहवा जवाना है, तो ओला द्वारा बुद्ध तुमने कह तो सत्संग में एवं समझवानू है। आपने बदा कोई कही जाए भगवान एना द्वारा कही दीद मैं एवं टूंक में मन में हो खरेखर मन में हो सत्संग बोलो दिव्य है कोई वड़े करे ए सौरू ले तो महाराज योगी बाबा प्रमुख साहिब महाराज शास्त्री महाराज बधा राजी थे सौरू ले मन में दुखाय कई पण मन में थाय कि आ मने केम कहू आम कहू ओला ने वाक से मने केम कहू ए बधु थाय तो महाराज के दूर राखता पासे आवाना आम तो पासे ज होय जोड़े बैसा होय पण तो ए दूर छे एटले आपे समझ पासे दूर नी वात नथी એમના વચન છે એ પણ વર્તે એ પાસે છે ન વર્તે દૂર છે પાસ અડો અડ બેઠા દૂર છે તો મારા બધા વચન જાણી લેવા શ્રીજી મહારાજ આ મોટા સંતો એકાંતિક ભક્તો એને જાણી લેવા અને એ પ્રમાણે આપે રહેવું કડે ધાર આપે ટોચો ના વાગે એવી રીતે રહેવું જો બહુ મોટી સામર્થ્ય ખરેખર બહુ મોટી એ સહન કરે આ સત્સંગમાં તો સહન ખાલી મોટા પુરુષ કહે એ તો કહેવાના જ નથી પણ બીજા દ્વારા આપણને ટપકારે કંઈ કહી જાય તો સહન કરે એ ભેદ પડી જ જાય મારા જ કહેવા તો નહીં આ લલ્લુ મફતીઓ મને કહી જાય તો જો એવો ભાવ થાય ને એ બહુ બહુ મારાનો રાઈપો ના થાય ટૂંકમાં આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે થવાનું છે આ સત્સંગ તમે જેમ જેમ તમે પાત્ર થાઓ એમ બધું આ થવાનું છે કોઈ કહી જાય અને એક કસોટી ભગવાનની કસોટી જ કરે ને આપણે આખો વર્ષમાં ભણીએ અને વર્ષે વર્ષના અંતે પરીક્ષા લેવાય અહીં સત્સંગમાં તો અખંડ રોજ પરીક્ષા થાય જે પાકો હોય એની એની પરીક્ષા કરે કાચાની ક્યાંથી પરીક્ષા કરે એમાં માલય શું છે આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે ને જો તે અપમાનને સહી લે તો તે હરિભક્તને સત્સંગમાં શિરોમણી જાણો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એવો નંબર શ્રીજી મહારાજે આપી દીધો તારા સત્સંગમાં સત્સંગ મૂર્વ સહન કરવું મહિમા સમજવું બીજાને અને દાસના દાસ થવું અને જે આવી રીતે વર્તે એ સત્સંગમાં ધણી જ છે સત્સંગનો ધણી છે હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ન કરવું હરિભક્ત થઈને ઓલો કરી જાય પણ તમારે ના કરવું એવી વાત છે અજાણે અપરાધ થઈ જાય તો કર જોડીને ક્ષમાની પ્રાર્થની ક્ષમાની પ્રાર્થના કરવી એ હરિભક્તની રીત છે કોઈ કહી જાય તમે દુખાઈ જાઓ એવું ના રાખવું એને હાથ જોડીને એની સમા યાચના કરવી ઓલો અપરાધ કરે તોય તમારો અપરાધ કરે ને ભૂલે હવે સત્સંગમાં
ઘણા બધા યુવકો છે આ પાર્કિંગ લોટમાં, બીજા બધા એને કહી જાય તો મનમાં ના લે. પણ ખરેખરી પરીક્ષા તો અંતરથી, અંતરમાં એ અભાવ ના આવે એ વાત. એટલે હરિભક્તો આપણે ઘણા બધા તૈયાર છે આ બાબતમાં. સામેના હરિભક્ત પણ ખરી પણ ક્ષમા કરી દીધી, કાંઈ અપરાધ થયો નથી એમ કહેવું. બોલો, સામે એ તમને કહે કે ભાઈ મારો અપરાધ થઈ ગયો, તો એ હરિભક્ત કહેવું ના કાંઈ અપરાધ થયો નથી, એટલે સર્વર માફી માગીને અને બધી ભૂલી જવું. ફોરગીવ એન્ડ ફોરગેટ. ફોરગીવ તો થઈ શકે, ફોરગેટ નથી. એ તો દાળમાં રાખી રહે અને છોડવું બહુ મુશ્કેલ છે. પણ આ સત્સંગની રીત છે. સત્સંગ તમે ખરેખર કર્યો હોય તો આવી રીતે વર્તવું પડે. સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે. ભગવાનના જેવા ગુણ આપણે કોઈ કહીએ કે આ ચેમ્પિયન છે ફૂટબોલનો કહેવાય, એના જેવા ગુણ છે તો કેટલી છાતી ફૂલે. કોઈ એક્ટર હોય એના જેવા ગુણ આવે એવું કહે તો કેટલી છાતી ફૂલે. તો ભગવાન જેવા ગુણ આવે છે. ભાજી મોરા ભગવાન બરાબર છે. ભગવાન જેવા ગુણ એટલે શું બાકી રહ્યું અને શું કરવામાં દાસ થવામાં. ઠેઠ નીચે જાય તો સૌથી ઉપર આવે. ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. સંતનો દાસ ન થાય કે હરિભક્તનો દાસ ન થાય, હવે આ સત્સંગમાં કરવાનું આ છે. હરિભક્તનો દાસ ના થાય, સંતનો દાસ ના થાય તો એની ગતિ કેવી. મહારાજ કહે સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તમારા બધાનો, તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. ભેંસનો પોદરો એમાં નિવાસ કરે છે, એનાથી પણ ખરાબ. આ તો આપણે ભેંસનો પોદરો કહ્યું પણ એનાથી જો આ સત્સંગમાં કરવાનું શું છે.

0: ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે, કેટલી મોટી વાત. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત પુણ્ય કરીને દાસ પણ મળે છે. અનંત મહત પુણ્ય કરીને દાસ પદ મળે છે. કેટલાય જન્મના પુન હોય તો દાસ થવાય, નહીં તો બાપ તો છે જ. જો મહારાજે આજે પંક્તિ આવી હતી, શું દાસ હવે જો નીલકંઠ વર્ણી કે શ્રીજી મહારાજ આવે તમને ભેટે, ભેટવાનું ચાલુ રાખે, એક સેકન્ડ બે સેકન્ડ ભેટીને છૂટા ના કરે, ચાલુ રાખે, કેવી મજા પડે. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી આવી તો ભેટ અને છોડે જ નહીં તમને, કેવી મજા પડે. તે આ વાત કહે, દાસ થવાથી આટલું ફળ મળે છે. આપણે બીજાને ભેટવાનું છે. અનંત મહત પુણ્ય કરીને દાસ પણ મળે. જે દાસાનું દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે. જે દાસાનો દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે. આપણે શું કરવાનું સત્સંગમાં? વધવાનું છે, ઘટવાનું છે? હા તો આ વાત કરી, દાસ થાવ. ચિંતામણિ, પારસમણિ કે કલ્પવૃક્ષ, તેના કરતાં પણ દાસપદ ઊંચું છે. ચિંતામણિ કલ્પવૃક્ષ તો આ દુનિયામાં છે જ નહીં, પણ ધારો કે હોય. ચિંતામણી જે ચિંતવે મળે, 100 માળનું મકાન ચિંત ફટ, કન્સ્ટ્રક્શન કરવું ના પડે, એકદમ તૈયાર. કલ્પવૃક્ષ નીચે હોય એના જે સંકલ્પ કરે થાય. પણ મહારાજ કહે, ચિંતામણી પારસમણી કે કલ્પવૃક્ષ, તેના કરતા પણ દાસપદ ઊંચું છે. દાસના દાસ ને તેના દાસ. યોગી આપે અમે વાંચીએ છીએ પેલું ગ્રંથ યોગીવાણી, એમાં વાત આવી કે એક હરિભક્ત હતા, એમને કહ્યું કે તમારો બાળક હોય એનો અંગૂઠો ધોઈને અમે પીએ તો ખરો. તમારા કોઈ હરિભક્ત હોય એનો બાળક હોય અને યોગી આપે કે અમે એનો અંગૂઠો ધોઈને પીએ, દાસ. આ બધું શું છે? બધું આ મૂકીને જતો રહે. આ બધું આવું કરવાનું સત્સંગમાં આવ્યા, આવું કરવાનું એવું થાય. પણ એમાં માલ છે, પરાણે કરાવતા નથી, ખૂબ માલ છે. ભગવાનના જેવા ગુણ આવે, ભગવાન ભેટે, મૂકે નહીં, આ બધા ગુણો આવે છે એટલે આ શું કામ ના કરું, બીજું બધું મૂકીને, બધું બાજુમાં મૂકીને, આપણે નાની નાની વસ્તુ હોય ને, બે પૈસા, પાંચ રૂપિયા, દસ રૂપિયા, એ બધું મૂકીને એકદમ કરોડ રૂપિયાની વસ્તુ લઈએ એવું છે. બધું મૂકીને દાસપદ ઉપર જવું. ઈશ્વરો અક્ષર મુક્તો કે રાધા રમાદી ભક્તો દાસપણના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. અક્ષર મુક્ત થવું હોય, ઈશ્વર થવું હોય, રાધા રમાદી જેવા ભક્ત થવું હોય, એ બધા દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે, ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ એટલે માપ ન કહેવાય, એક કલ્પ એટલે 8,64,00,000,000, એટલે કરોડ કલ્પ સુધી ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારે બરોબરિયાપણું આવવા ના દે. આ તો બધું ચાલ્યા જ કરે છે, બે સરખે સરખા હોય ને, એકના વખાણ થાય બીજાના ના થાય, બીજા નાના મોટાના વખાણ થાય વાંધો ના, પણ સરખે સરખા હોય ને ત્યાં કુસ્તી થાય, કુસ્તી જ થાય, બીજું કાંઈ નહીં. એટલે પણ મહારાજે કહ્યું કે ક્યારે બરોબરિયા પણ આવવાના જ, બધા મોટા છે, બધા મોટા છે. દાસના દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને દાસની પદવી આપે છે, આટલું કરે ત્યારે દાસની પદવી આપે છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારે બરોબરિયાપણું આવવા ના દે, દાસના દાસનો દાસ, દાસના દાસનો દાસ થઈ રહે ત્યાં શ્રીહરિ તેને દાસની પદવી આપે છે. આ ભેજમ બેસે, આવું થઈ જાય, આ શું આપ દાસ દાસ દાસ, એમાં જ માથે એમાં જ ભગવાનનો રાજીપો છે. ભગવાન ભેટે છોડ જ નહીં તમને. દાસ પદવી પરથી પર પદવી છે, એટલે આ જે છે માલ છે, દાસ દાસના દાસના દાસ થવામાં માલ છે. સહજાન સાંઈ મહારાજ.
1: મળવાનું નથી એવા એ પોતે પવિત્ર સંત છે. તો આવા બહારના માણસને, નાસ્તિકને આવી અનુભૂતિ થાય છે કે આ સંતની અંદર એ ભગવાન પોતે પ્રગટ રહેલા છે. હમણાં સ્વામીશ્રી આવી રીતે એકાદ વર્ષ પહેલાં મહારાષ્ટ્રની અંદર પધારેલા અને ત્યાં શ્રીકાંતે જીચકર કરીને બહુ જ મોટા પ્રતિષ્ઠિત મહાનુભાવ છે. અલ્પ સહવાસની અંદર આવી અનુભૂતિ થાય છે કે આ સંતની અંદર ભગવાન એ પોતે પ્રગટ રહેલા છે. તો સાધુ સંતો જે બહારના છે એ લોકોને પણ થાય છે કે આ સ્વામીની સાધુતા એવી છે કે ભગવાન એની અંદર રહે. તો આવી વાત આ ચિદાનંદ સ્વામીએ પણ પોતે આપણને સમજાવેલી છે. દિવ્ય જીવન સંઘ નામની બહુ જ મોટી ભારતની સંસ્થા, જેના પોતે અધ્યક્ષ છે, એમના હજારો શિષ્યો છે, પણ એમણે પોતે વાત કરેલી કે જેમ આપણે સ્ટેથોસ્કોપ જોઈએ ને આપણને ડૉક્ટર યાદ આવી જાય, જેમ કાળો કોટ જોઈને આપણને વકીલ યાદ આવી જાય, એમ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીએ અને આપણને ભગવાન યાદ આવે વગર રહે નહીં, એવા એ પોતે પવિત્ર સંત છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ પોતે ગયા નથી, પરંતુ ભગવાન આજે આ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી ઉપર વિચરી રહેલા છે. એમના અંગો અંગની અંદર એ શ્રીજી મહારાજ પોતે રહ્યા છે. પ્રથમના 27મા મહારાજે લખ્યું છે કે આવા સંતની આંખોમાં જોનારા ભગવાન છે, એના મુખની અંદર બોલનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. તો આજે એક ભગવાનનું પ્રગટ સ્વરૂપ એ આજે આ પૃથ્વી ઉપર આ સ્વામીશ્રી દ્વારા વિચરી રહેલું છે, આજે એ આપણને પ્રાપ્ત થયું છે. જે પ્રાપ્તિ 500 પરમહંસોની હતી, જે પ્રાપ્તિ દાદા ખાચર પર્વતભાઈની હતી, જે પ્રાપ્તિ જીવબા લાડુબા વગેરેની હતી, એ પ્રાપ્તિ આજે આપણને છે, એ પ્રાપ્તિ આજે આપણને થયેલી છે. એટલા મોટા ભાગ્ય આપણા છે. તો આ એક મહિમા સમજાવીને હવે આ શતાનંદ સ્વામી આ સત્સંગી જીવન ગ્રંથનું આવી રીતે સમાપન કરી રહેલા છે. આ સત્સંગી જીવન ગ્રંથ એ રઘુવીરજી મહારાજે મહારાજ ધામમાં ગયા પછી એની કથા કરાવેલી. એનું કારણ એટલું જ હતું કે આ ગ્રંથની અંદર એવું ચરિત્ર મહારાજના લખેલા છે કે મહારાજનું પ્રગટપણું આપણને અનુભવાય. તો હવે એક અતિ સુંદર ગ્રંથ આ શતાનંદ સ્વામી આપણને આપ્યો અને સમજાવ્યું કે આવું મહારાજનું કાર્ય હતું, આવા એમના ચરિત્રો હતા. આજે એ જ પ્રાપ્તિ આપણને છે. તો આજે આ સત્સંગીજની પારાયણ એની આજે આપણે પૂર્ણાવતી કરી રહ્યા છીએ. તો પ્રાપ્તિ તો એની એ છે, પરંતુ પૂર્ણાવતિ એની યથાર્થ ક્યારે થઈ કહેવાય આ ગ્રંથની? તો જેમ શ્રીજી મહારાજ એ સત્સંગીનું જીવન બની ગયેલા, એમ જ્યારે સ્વામીશ્રી આપણું જીવન બની જાય ત્યારે આ સત્સંગી જીવન ગ્રંથ પૂરો થયો કહેવાય. જેમ પૂજો ડોડિયો અને જોબન ફગી મહારાજ ધામમાં ગયાના સમાચાર સાંભળ્યા અને એમના પ્રાણ પંખેરા ઉડી ગયા. મહારાજ આટલી હદ સુધી એમનું જીવન બનેલા, એ પ્રકારનું જીવન આપણું સ્વામી બને ત્યારે સત્સંગી જીવનની પૂર્ણાહુતિ થઈ કહેવાય. આજે આપણે બધા જ આ વ્યવહારની અંદર રહ્યા છીએ. એ વખતે પણ બધા હરિભક્તો વ્યવહાર કરતા, એ વખતે પણ બધા સંતો પ્રવૃત્તિ કરતા, પણ એમનું નિશાન એ મહારાજ હતા, એમનું જીવન એ મહારાજ હતા. તો એ રીતે આપણું પણ જીવન આજે સ્વામીશ્રી બની જાય તો પછી આ સત્સંગી જીવનની પૂર્ણાહુતિ થઈ ગઈ. નહીં ત્યાં સુધી આની પારાયણ એ ચાલુ જ છે. એવો અભ્યાસ આપણે નિયમિત એ કરવો જોઈએ કે જેથી સ્વામીમાં આપણી વૃત્તિ ચોંટે. તો સ્વામી આપણું જીવન બન્યા ક્યારે કહેવાય? તો આપણે મહારાજે આપણને વચનામૃતમાં સમજાવ્યું છે એના આધારે જોઈએ તો મહારાજે કારણીના 11માં કહ્યું છે કે જેને જેનામાં પ્રીતિ હોય એ ક્યારેય એની મરજીને લોપે નહીં. આપણને જેના વિશે અતિશય હેત હોય તો એ ક્યારેય કુરાજી થાય એવું આપણે આચરણ કરતા નથી. તો મહારાજ આપણને સમજાવે છે કે આપણું જીવન એ સત્પુરુષ ક્યારે બન્યા કહેવાય? જ્યારે એમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ ત્યારે પોતે આપણું જીવન બન્યા કહેવાય. એની આજ્ઞામાં બિલકુલ ફેર નહીં. જેમ સ્વામીએ પોતે વાત કરી છે ને કે યોગીજી મહારાજથી મારો વિચાર એ ક્યારે પણ જુદો પડ્યો નથી. સ્વામીનું જીવન યોગીજી મહારાજ બનેલા તેની નિશાની આ છે કે ક્યારે યોગીજી મહારાજની આજ્ઞામાં એમણે પોતે કોઈ દિવસ ફેર પડવા દીધો નથી. જેમ યોગીજી મહારાજે કહ્યું એમ સ્વામીએ પોતે પોતાનું જીવન એ વિતાવેલું છે. તો આ રીતે જો આપણે પણ રહીએ તો એ સ્વામી આપણું જીવન બન્યા કહેવાય. સત્પુરુષમાં અખંડ દિવ્ય ભાવ એ આપણને રહે તો એ આપણું જીવન બન્યા કહેવાય. મધ્યના 54માં મહારાજે કહ્યું કે જેમ રાજા હોય અને 60 વર્ષે દીકરો થયો હોય તે દીકરાના વિશે રાજાને અતિશય પ્રીતિ હોય, પછી એ દીકરાની મૂછો તાણે, એના ખોળાની અંદર ગમે તેવી રીતે પેશાબ કરી જાય, લઘુ કરી જાય, તો પણ રાજાને એનો કોઈ દિવસ અભાવ આવતો નથી. કારણ કે રાજાનો આ દીકરાનું જીવન બની ગયો છે. એમ સત્પુરુષની કોઈ ક્રિયામાં આપણને સંશય ના થાય, એના ચરિત્રમાં દિવ્ય ભાવ રહે તો એ આપણું જીવન બન્યા કહેવાય. સ્વામીનું જીવન શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ હતા કારણ કે અને છે કારણ કે એમને એમના ચરિત્રમાં અખંડ દિવ્ય ભાવ છે. યોગીજી મહારાજે કેટલી બધી પરીક્ષાઓ એવી રીતે થાય એવા પ્રસંગો સ્વામીના જીવનમાં આવેલા, છતાં પણ સ્વામીને અખંડ દિવ્યભાવ યોગીજી મહારાજના વિશે. તો આવી રીતે આપણું પણ મન કાયમ આ સ્વામીના દિવ્ય ભાવની અંદર રસબસ રહે તો એ આપણું જીવન બન્યા કહેવાય. અખંડ એમની સ્મૃતિ રહેવી જોઈએ આપણને. મધ્યના 38માં મહારાજે કહ્યું કે જેને જેના વિશે હેત હોય તો એને એની જ અખંડ રટના લાગી રહે. જેમ કામી પુરુષનું મન સ્ત્રીમાં પરોવાઈ જાય તો અખંડ એને પછી એના જ વિચારો આવ્યા કરે. જેમ લોભી માણસ એને અખંડ પૈસાના જ વિચારો આવ્યા કરતા હોય છે, એમ જેને જેના વિશે લગ્ની હોય એને અખંડ એની રટના લાગી જ રહેતી હોય છે. તો આપણને પણ અખંડ સ્વામીનું ચિંતવન થાય ત્યારે આ રીતે મહારાજ અને સ્વામી આપણું જીવન બન્યા કહેવાય. સ્વામીએ વાતોમાં લખ્યું છે કે મહારાજની મૂર્તિ એક પળ જો અમને વિસરાય તો અમારું તાળવું ફાટી જાય. તો એ જો મહારાજ એમનું જીવન બનેલા તો એમ આપણું પણ જીવન સ્વામી આ રીતે બન્યા કહેવાય. અખંડ આપણને એમની સ્મૃતિ રહેવી જોઈએ અને ક્યારે એમના વિશેથી આપણી નિષ્ઠા ડગે નહીં ત્યારે એ આપણું જીવન બન્યા કહેવાય. પતિવ્રતા સ્ત્રી હોય અને એનો પતિ જીવન બન્યો ક્યારે કહેવાય? તે પતિ સિવાયનું મન બીજે ક્યાંય જાય નહીં. ગમે તેવા રૂપવાન, ગમે તેવા યૌવનવાન, ગમે તેવા ધનવાન માણસને જુએ તો પણ પતિ સિવાય બીજે ક્યાંયનું મન ડગે નહીં તો એ એનો પતિ એનું જીવન બન્યો કહેવાય. એમ આપણું પણ જીવન સત્પુરુષ બને ક્યારે કહેવાય? તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજે ક્યાંય આપણું મન જાય નહીં ત્યારે આપણું જીવન બન્યા કહેવાય. નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જ્યાં દેખું ત્યાં જલનિધિ ખારા. પેલા નાવ ઉપર કાગડો બેસી ગયો હોય અને નાવ પછી મધ દરિયે પહોંચે પછી એ કાગળો ઉડે તો પણ પાછો એને ક્યાં બેસે એ ત્યાં

ಪ್ರಮುಖ ಜಿತಮನೆ ಮೂಲಭೂಷು ಕಹಿರೆ ಕೃಪಾ ಕರೋ ಮುಜವು ಪರಿ ಸುಖ

યોગીજી મહારાજે યોગી ગીતામાં વાત કરી છે કે આપણા માટે સંત એ કેવા છે. તો જ્યાં સંત હોય ત્યાં જ ઘર, બાપ એ જ છે, એ જ જીવન પ્રાણ, ત્યાં જ અક્ષરધામ. દેહ ઘીરો મૂકો પછી આપણે ધણી ગયા. યોગીજીમાં સમજાવે છે કે જ્યારે આપણા જીવનમાં આવા સંત પ્રવેશ કરે જે સાક્ષાત અક્ષરધામ સ્વરૂપ હોય ત્યારે આપણે કેટલા નિશ્ચિંત બની જાય છે. ત્યારે આપણી સંસાર વ્યવહારની બધી જ જે જવાબદારી એમના શિર આવી જાય અને આપણે એકદમ હળવાફૂર રહી શકીએ છીએ. કારણ કે એ જ બાપ છે, એ જ આપણું ઘર છે, એમ યોગીજી મહારાજે આપણે સમજાવ્યું. બાળક રડે ત્યારે કાં તો માતા પાસે જાય કાં તો પિતા પાસે જાય. જ્યારે માતા પાસે જાય ત્યારે માતા શું કરે? ખોળો આપે. પણ પિતા ખભો આપે. માતા રડે કે ચાલ બટે રડે, વાંધો નહીં, બસ છાનો રે હવે, ના રડાય એવું કે. પણ પિતા થોડીક વાર રડવા દે પછી ઊભો કરે, હવે ક્યાં સુધી રડીશ તું, ઊભો થા, ચાલ મહેનત કર. એમ સત્પુરુષ આપણે બધી રીતે રક્ષા કરે, આપણું સાચવે પણ ખરા, આપણે શિખામણ પણ આપે. પણ ધીમે ધીમે આ સંસાર જીવનના માર્ગમાં આપણે આગળ ધપાડે કે તું હવે આગળ વધ, હું તારી સાથે છું, બધું તારી રીતે, પણ હવે આગળ ધીમે ધીમે શીખતો જા. અને એવી શિખામણ પણ સત્પુરુષ આપતા રહે છે કે ડગલેને પગલે એને દરેક ક્ષેત્રમાં, જીવનના દરેક પ્રસંગમાં, દરેક ઘટનામાં સત્પુરુષ સાથે હોય એવો અનુભવ થાય છે. રઘુવંશમાં કવિકુલ ગુરુ કાલિદાસે બહુ સુંદર એક પ્રયોગ કર્યો છે. રઘુવંશ છે એ રામ ભગવાનના જે બધા પૂર્વજો થઈ ગયા, એટલે કે દિલીપ રાજા, અજ રાજા, રામ ભગવાન પોતે, એમની આખી જે વંશાવલી છે એનું ચરિત્ર વર્ણન છે. 19 સર્ગમાં આ અદ્ભુત મહાકાવ્ય કાલિદાસે એનું નિરૂપણ કર્યું છે. સંસ્કૃતમાં કેવું કહેવાય છે કે કાવ્ય કામનીના 5 પ્રાણ છે, એ 5 મહાકાવ્ય. એ 5 મહાકાવ્યમાંના જે 2 એ કાલિદાસે રચિત છે, એક તો કુમાર સંભવ અને બીજો આ રઘુવંશ. એ રઘુવંશનું બીજા સર્ગમાં દિલીપ રાજાનું વર્ણન આવે છે કે દિલીપ રાજા પોતે કેવા રાજા હતા. લખે છે, પ્રજાનામ વિનયાધાનાત રક્ષણાત રક્ષણાત ભરણાત અપી સ પિતા પિતરસ્તાસામ કેવલમ જન્મ હેતવઃ. પ્રજા માટે સાચા પિતા કોણ હતા? દિલીપ. કારણ પોતે વિનયનું આદાન કરતા, એટલે કે સંસ્કારનું પ્રદાન કરતા, સંસ્કારનું સિંચન કરતા, પોતે રક્ષણ આપતા, ભરણ પોષણ કરતા, માટે એ જ સાચા અર્થમાં પિતા હતા. બાકી બીજા બધા તો તાસામ કેવલમ જન્મ હેતવઃ, કેવળ જન્મનો હેતુ હતા, એ સાચા અર્થમાં પિતા જ નથી. સાચા અર્થમાં પિતા 3 વસ્તુ કરે, વિનય આધાન, સંસ્કારનું પ્રદાન કરે, પછી રક્ષણ કરે અને ભરણ પોષણ કરે. આ 3 મુદ્દા આપણે વારાફરતી જોશું. ગઈકાલે આપણે રક્ષણની વાત સાંભળી. વિનયનું પણ આધાન કરે, એટલે કે છોકરાને સંસ્કાર પણ આપે. ગઈકાલે આપણે જોયું કે સ્વામીશ્રી એમના સંપર્કમાં આવતા સંતો હરિભક્તોને નાની નાની બાબતમાં પણ કેવી રીતે શિખામણ આપે છે. તો સંસ્કારમાં પણ એવું જ છે. આલોકની દ્રષ્ટિએ તો બાપા શિખામણ આપે, પણ જે આપણા આધ્યાત્મિક માર્ગમાં આપણે જે ભજન ભક્તિ કેવી રીતે કરવા એમાં પણ શિખામણ આપે છે. સ્વામીશ્રીના ખેતવાળા હરિભક્ત યુવક એટલે હિતેશ કોન્ટેક્ટ લંડનના, ગઈકાલની વાત આપણે કરી હતી, અત્યારે અમેરિકા છે, એમનો દીકરો કીર્તન એ આબુ છાત્રાલયમાં ભણે છે. મને પણ એટલો જ બાપા સાથે હેત પ્રીતિ જોડાયેલો. એકવાર આ આબુમાં ભણતો છોકરો હિત કીર્તન બાપા પાસે આવ્યો. બાપા રાત્રે પડવા જતા હતા, બાપા બાથરૂમમાંથી બહાર આવ્યા અને બાપા સાથે એકદમ સખા ભાવ, એકદમ ફ્રી. એટલે બાપા આગળ હાથ લંબાવે છે, બાપા કે હાથ આપો ને. કીર્તન સામેથી બાપાને કહે છે, બાપા હાથ આપો ને. અને બાપાએ હાથ આપ્યો અને એમ કરીને આ નાનો છોકરો એ નાનો હાથ સામે બાપાનો હાથ,
પણ એક વિશેષ પ્રકારનો હેન્ડશેક કીર્તને બાપા સાથે કર્યો. તમે કદાચ ખબર નહીં કે જોયું હોય કે નહીં, પણ આ બધી પરદેશી બધી રીત છે. તમે હેન્ડશેક કરો તો એના આમ હોય, પછી આમ કરે, પછી આમ કરે, પછી આમ કરે, અને પછી આમ ચપટી વગાડે. છેલ્લે 5 સ્ટેપમાં એનું હેન્ડશેક કરવા માટે, જે ખાસ દોસ્ત હોય, ખાસ ફ્રેન્ડ હોય, એ જ્યારે મળે ત્યારે આવી રીતે હેન્ડશેક કરે. આમ આમ સીધી રીતે નહીં, આમ પેલા હેન્ડશેક કરે, પછી આમ ઊંધા કરે, પછી આમ કરે, પછી આમ કરે, અને જ્યારે આમ અંગૂઠો છેલ્લે આવે એમ પછી આમ ચપટી વાગે, હાથ છૂટા પડે. બાબાને એમ કે કહો આ તો નવું કંઈક આપણે શીખ્યા. બાપા કે ફરી વાર કરતો, બે વાર ત્યાં કર્યું. પછી બાપા કે ચાલો એક છેલ્લી વાર. બાપા કે હું શીખી ગયો, આપણે છેલ્લી વાર કરીએ. આમ અરસ પરસ આવી રીતે કરવા ગયા. પછી છેલ્લો જે સ્ટેપ આવે ને આમ ચપટી વગાડવાનો, બાપા ચપટી વગાડી એ પહેલા હાથ જોડી દીધા. પછી કીર્તને કે હવે આપણે આવી રીતે હેન્ડશેક કરવાના. બહુ નાની બાબત છે, પણ એક પરદેશી બાળકના અંતરમાં પણ આ ભારતીય સંસ્કૃતિ, આપણા જે પ્રથાઓ છે, કે આપણી સંસ્કૃતિ હેન્ડશેક, આપણે તો દાસ બનવું છે, નમ્ર બનવાનું છે, આવા નાના બાળકના અંતરમાં પણ આ નિર્માણીપણા જે શીખ બાપાએ પહેલેથી આપી શકે છે. આવા તો એક આપણે પ્રસંગ જોયો, પણ બાળકો બાપા સાથે જ્યારે બાપા આવે ત્યારે બાપા અવશ્ય આવી જે ભગવાનની ભક્તિ, ભગવાનની જે મર્યાદા, નાની શીખ આપતા જ હોય છે. મુમુક્ષુ અજમેરા સ્વામી બાપાનો પણ એક બીજો લાડેલો છોકરો, એ ત્યાં સારંગ બોલાવેલા દાદા સાથે, રસિકભાઈ સાથે. તો ઠાકુરજી આગળ ઊભો હતો, બાપાએ કે દંડવત કર, તો દંડવત કરે પણ બહુ મજા ના આવી, બાપાને સંતોષ ના થયો. બાપાએ બોચી પકડીને બરાબર નમાવ્યું કે આમ દંડવત કરાય. એમ નાના કરોડપતિ છોકરાને પણ બાપા એકદમ પ્રેમથી શીખવાડે કે દંડવત કરે તો આવી રીતે વ્યવસ્થિત કરાય. અમેરિકા લંડનમાં યજ્ઞેશ ચગ એ વખતે બહુ નાનો હતો, 88માં, પણ સ્વામી બાપાને શીખવાડે કે આરતી આમ ઉતારાય. બાપાને ત્યાં બાળ સભા હતી, બે છોકરાઓ પેલા દેવ બાળક થઈને આમ પેલા ધોતીનું બધું પહેરીને ખેસ પહેરીને બાપાને એસ્કોર્ટ કરવા માટે આવ્યા. એ લોકો બાપાને સિંહાસન સુધી પહોંચ્યા. બાપા એ વખતે આરતી થવાની હતી, બાપાએ આરતી કરી, પણ તરત બાળકના હાથમાં આરતી આપી કે જો આવી આરતી થાય, આમ આમ સાથે હાથ કરી અને આરતી શીખવાડી. એમ બાપાના સંપર્કમાં જે પણ કોઈ આવે છે, બાપા આવી અવિશ્વ શીખ આપે છે. અમે કીધું વિનયાધાનત, વિનયનું જે પ્રદાન કરવું એ સત્પુરુષનું કામ છે, આવા ગુણાતી સત્પુરુષનું કામ છે. વિનયની વાત આવે છે એટલે એક છોકરો યાદ આવે છે, 15 વર્ષનો છોકરો હતો મુંબઈનો, એનું નામ વિવેક મિસ્ત્રી. મુંબઈથી આ છોકરા બધા આવતા હતા બાપાના દિવાળીનો લાભ લેવા માટે. બધાને થયું કે વેકેશન પડે છે તો બીજે ક્યાં વેકેશનમાં કંઈ ફરવા જઈએ, એના કરતાં આપણે બાપા સાથે ફરવા જઈએ. આપણને એક બાપાનો વિશેષ પ્રેમ છે. બાપા 60-70 વર્ષના છે, છોકરાઓ 10-12-15 વર્ષના હોય, છતાં પણ દેશ પરદેશથી આમ કૂદી કૂદીને આવતા હોય કે બાપા સાથે આપણે વેકેશન કાઢીએ. યોગી બાપામાં તો આપણે સાંભળેલું કે મોટા મોટા ડિગ્રીધારીઓ આમ કોલેજમાં હોય પણ વેકેશનની રાહ જોતા કે ક્યારે વેકેશન શરૂ થાય ને સીધા બાપા પાસે પહોંચી જાય. આ બાપાનો જે પિતૃપ્રેમ છે એ સૂચવે છે. બાકી બધા તો ક્યાંય આમ સાપુતારા ના અને તેને બધા ક્યાંય બધા હિલ સ્ટેશનમાં ફરતા હોય, કોની સાથે ફરતા હોય, પણ આવા છોકરાઓ રાહ જોતા હોય કે 10-15 દિવસ વચ્ચે કંઈક મળે તો બાપા પાસે જઈ આવું. એટલે આ વિવેક મિસ્ત્રીને બીજા 2-3 કંઈક બીજા કિશોર હશે બમ્બઈના, એ ગોંડલ આવ્યા બાપાનો દિવાળીનો લાભ લેવા માટે. ત્યાં 10-1 દિવસ રહ્યા પછી બાપાનો એક ક્રમ હતો કે કાર્તિક સુદ એકાદશી અમદાવાદ કરે, એટલે બાપા ત્યાં પછી અક્ષદરીમાંથી વિદાય લઈ અને અમદાવાદ આવે છે. પછી 15 દિવસનો જે કંઈ સમય હતો વિવેકનો, વેકેશનનો, એ પૂરો થયો, પાછું મુંબઈ જવાનું હતું, સ્કૂલ શરૂ થવાની હતી, એટલે બાપા પાસેથી છેલ્લે વિદાય લે છે, રજા લે છે કે બાપા હું પાછું બોમ્બે જાઉં છું. એટલે બાપાએ પૂછ્યું કે વિનય ને? પેલું કહે કે ના ના સ્વામી વિવેક. કે ના ના પહેલાં વિવેક હવે વિનય. એટલે આ છોકરો બિચારો મૂંઝાઈ ગયો કે બાપા વિનય કહે છે, નવા નામ તો વિવેક છે. બાજુમાં પીડી સ્વામી હતા, એટલે પીડી સ્વામીએ કીધું કે હવે તું ઘરે જાય ને એમ કહે છે કે બાપાએ નામ વિવેક નહીં પણ વિનય પાડ્યું છે. બાપાએ કે હા, કે હવે ઘરે કહે છે કે પેલા વિવેક તો હતો જ પણ સાંઈ બાપા સાથે ફર્યો એટલે હવે વિનય. આ વિનય આધાનાથ. એ વખતે બાપા સૂચ્યું કે હવે તારું નામ બદલ્યું છે, પણ ત્યાર પછી બાપા બીજી વાર નામ બદલ્યું, હવે બાપાએ બીજું નામ આપ્યું છે, યોગી પ્રેમ સ્વામી નામ આપ્યું છે. એ 15 વર્ષનો છોકરો અત્યારે ત્યાં જયપુર અને દિલ્હી બાજુ વિચરણમાં છે અને સારામાં સારી કથા કરી અને સંતો હરિભક્ત મને રાજી કરે છે. બાપાએ કેટલી હતી વિનય આપી દીધો. એમ સાંઈ બાપાના સંપર્કમાં આવા નાના મોટા બાળક, યુવકો, સંતો આવે, આવી શીખ પોતે આપતા હોય છે. ક્યારેક શીખ આપવી પડે, ક્યારેક પ્રેમથી આપવાની શીખ હોય, ક્યારેક કડક થઈને પણ શીખ આપવી પડે.
આપણે પેલા વાત કરી હતી માતા પિતાની જે જુગલબંધી છે ને એ બેલેન્સ કરવું પડે. ક્યારેક કોઈ કઠણ હોય તો કોઈ કોમળ હોય, ક્યારેક દીકરી હોય તો એની માટે માતા કડક હોય અને પિતા કોમળ હોય, પણ બહુધા દીકરા માટે બાપ હોય કડક હોય ને મા હોય કોમળ હોય, બે વેચી દેવું પડે. કારણ કે બાળકને બેની જરૂર છે ને, જેમ વૃક્ષ હોય એને જેટલી વરસાદની જરૂર છે એટલી જ એને તાપની પણ જરૂર છે, એમ વિનાશ અને પ્રકોપ તાપ બેની જરૂર પડતી હોય છે. એટલે ક્યારેક દુઃખ લગાડીને પણ હિતની વાત કરવી પડે છે. અંત્યના 21ના વચનામતમાં શ્રીજી મહારાજે છેલ્લી લીટીમાં આનું મિત્રનું લક્ષણ બતાવ્યું છે કે જે સાચો મિત્ર હોય એ દુઃખ લગાડીને પણ હિતની વાત કરે. મિત્રના લક્ષણમાં મહારાજે વાત કરી છે, પણ એની સાથે બીજો એક આપણે શાસ્ત્રનું વચન આપણે જોડી દઈએ કે પિતાએ પણ પોતાના બાળક હોય જ્યારે મોટી ઉંમરનો થાય ત્યારે મિત્રવત આચરેત. 8 વર્ષ સુધી પિતાએ પોતાના બાળક સાથે કેવી રીતે વર્તન રાખવું જોઈએ તો લાડયત, લાડલાડાવા, રાજી કરવા, ખુશ કરવા, પંપાડવા. પછી 8 થી આગળ 16 જતા તાડયત, એટલે મારો એટલો સ્ટોરત નથી પણ એને અંકુશમાં રાખો. એ વખતે જુવાની છે, મનના વિચારો પણ એવા હોય, સોબત કદાચ મળી જાય, અંકુશમાં રાખો, નિયંત્રણ કરું, આગો પાછો થાય નહીં, કોમણીઓ બુદ્ધિ છે નહીં જ્યાં ત્યાં ફસાઈ જાય, જ્યાં ત્યાં બધી છાપ એના મન ઉપર પડે, એટલે એ વખતે તાળીયત. પણ પછી 16 વર્ષ પછી ત્યારે પછી મારાય નહીં, ત્યારે તો પછી મિત્રવત આચરેત. આપણા પૂર્વજો આપણે કેટલી સરસ શીખ આપી ગયા છે કે પિતાએ પણ પોતાના બાળક સાથે કેવો વર્તાવ રાખવો જોઈએ. 16 વર્ષનો બાળક હોય તો પણ ટોક ટોક કર્યા કરે. આ જમાનામાં યુવક છોકરાઓ તો કેટલા એડવાન્સ હોય છે, તો પિતાએ પોતાની જે અનુભવની વાત છે એ કરવી જરાય નાની, પણ કેવી રીતે મિત્રવત આચરે. એમ સ્વામીશ્રી પણ ક્યારેક પિતા છે મિત્ર રીતે વર્તે છે, એટલે દુઃખ લગાડીને પણ વાત પોતે કરતા હોય છે. આ સાચા અર્થમાં જે હિતકારી જે વાતો કરવી એવું કહેનાર ક્યાં છે અત્યારે દુનિયામાં? મીઠી મીઠી વાત કરનાર તો કદાચ ઘણા મળશે, એ મીઠી મીઠી વાત કરીને પણ આપણું ક્યારેક ખોટું પણ કરતા હોય છે. જેમ પેલું ઉંદર હોય ફૂકી ફૂકીને જ કાઢે, ખબર પણ ના પડે કે આપણે કાઢી ગયું. લોકમાં તો પોતાનો સ્વાર્થ સાધવા માટે જાત જાતના બધા મીઠી મીઠી વાણી બોલી કરીને આપણે પટાવી દે, પણ જે સાચા અર્થમાં કોઈ રોકો ટોકો જે પ્રામાણિકપણે થાય, શુદ્ધ ભાવથી થાય, એ પણ એક પ્રેમની અભિવ્યક્તિ છે. એ ક્યારેક પિતાની પણ એક ફરજ બની રહેશે કે દીકરાને ક્યારેક ઠપકો પણ આપવો પડે. સત્પુરુષ માટે આપણને કહે છે પુણ્ય પ્રકોપ, તો ક્યારેક સાંઈ બાપા પણ પુણ્ય પ્રકોપ કરતા હોય છે, ક્યારેક સંતો ઉપર, ક્યારેક હરિભક્તો પણ મન કરતા હોય છે. નારાયણ સ્વામી ઘણીવાર આ પ્રસંગ સંતોને પણ કીધો છે કે સ્વામી બાપાના જે આ પુણ્ય પ્રકોપમાં પ્રસંગમાં પણ એમની ભાવના કેવી હંમેશા રહેતી હોય છે. પોતે નારુબીનો પ્રસંગ કહે છે, સોરી દારેસલામનો, બધા સંતો એ વખતે કીર્તન આરાધન એ બધી સભાનું આયોજન કરવા માટે બધે દેશ પ્રદેશ ફરતા હતા, અને બાપા સાથે એ વખતે મોટો સંઘ નીકળ્યો હતો આફ્રિકા. હવે એક હરિભક્તના ઘરે સ્વામી બાપાનો ઉતારો હતો, સંતો બધા અગાસીમાં બધા આમ સુતા હતા. નાસ્તા પછી એ જ દિવસે બાપા બધું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા, જે દિવસે બરાબર ગડબડ હતી બધી. ગડબડમાં શું કે બધા જે પથારી બધી હતી ગાટલા ગોટલા યસ્ત વ્યસ્ત હતા, અને પાછા એ પાણોનો દિવસ હતો એટલે જે ઉપવાસી બધા સંતો હતા એ લોકો માટે જે પેલું મોટું નાનું જ્યુસ બધું બનાવ્યું હતું પાણા માટે, એક જગ પડેલો ખુરશી ઉપર અને દિવાલનું પેલા આમ પેલી પાડી ઉપર, અને એ પાડી ઉપર અંધારામાં કોઈ કે ત્યાં અંધારામાં ને અંધારામાં જે ધોતિયા પહેરીએ ને, પછી ધોતિયા પહેરીલા પછી હાથ ધોવા પડે, તો કોઈક સમયે ખબર નહીં હોય કે આ એના હશે કે આ પાણી છે, એટલે હાથ ધોવા માટે એ જગમાંથી પાણી જગ પાણી નળ ખોલ્યો હાથ ધોવા માટે, ખબર પડે આ રસ છે આમાં શરબત છે, એનો રેલો નીચે ઉતર્યો. પછી જે પણ કંઈક સમતે પાણા કર્યા હશે એના ગ્લાસમાં થોડાક ત્યાં પડેલા, બધું થોડુંક આમ બધું આમ ચીકણું ચીકણું થઈ ગયું હતું ત્યાં. આવી બધી આખી પરિસ્થિતિ હતી એમાં સ્વામી છે જોવા માટે નીકળ્યા, અને તરત બાપાની નજર તો બહુ જ ચકોર છે, આમ તમે ગમે એટલું તમે આમ કરો ને કે આ સંતાડી દે આ દાબી દે, આમ સ્વામી નજરમાં આવ્યું જ હોય આવી જાય, તમે જે સંતાડો નહીં જ આવે. બાપા એવા એવા ચકોર છે, એમની નજર બહાર કંઈ જતું જ નથી, એટલે આ તો આમ તરત ઉડી નાખી વળગે એવું હતું. બાપાએ જોયું કે આ બધા ગાડલા એમને બરાબર ગોઠવાયા નથી, એટલે બાપાએ તરત પૂછ્યું કે આ કોના છે.
અને હરમિંદ સ્વામી તો બહુ વિવેકી કે સ્વામી લઈ લઉં છું. કે મેં કીધું કોને, મેં પૂછ્યું કોના છે, મને લેતા નથી આવડતું, આ કોના છે નામ દે. એટલે મુનિ સાથે બે ત્રણ વાર કીધું કે હું લઈ લઉં છું, મને નામ દે કોના છે. ધીરે ધીરે એને નામ દીધા. અને સ્વામી પછી બોલા માંડ્યા કે સ્વામી શું કે બધા સદગુરુના બેટા થઈ ગયા છે. એ ખબર નથી પડતી કે બહુ જ્ઞાન કરે છે. કોના માટે? સદગુરુના બેટા. અમને જ્યારે સંતોને રસોઈ શીખવાડવામાં આવે ને સારંગપુર, એ વખતે મારા દીપુ સ્વામી અમને શીખવાડતા રસોઈ, એ વખતે અમે બે ત્રણ વાર પ્રસંગ કીધા કે બાપા જ્યારે કોઈના ઘરે જમવા જાય અને આપણે નીકળે તો એ રસોડું જે આપણે જમા બેઠા હોય એવું કરી નાખવું, ખબર પણ ના પડવી છે કે કોઈ જમીને ગયું છે એમ. બાપા ઇવન ટુ ધ પોઈન્ટ કે પેલા આપણે ભાત લઈએ ને, ભાત તો ક્યાંથી ભાત લેવો, વચ્ચેથી આમ આમ પેલો ખાડો કરે એવો નહીં, સાઈડમાંથી ભાત લેવો. અને પછી જે જે પછી ભાત લે એ સાઈડમાંથી પેલો આખી આમ એની કવર કરતો જાય, એક આબજો લે એક આબજો લેવા, આમ સાવ કેવું આમ સાવ વેરાન છે બધું થઈ જાય એવું નહીં, બધું વ્યવસ્થિત નીટ એન્ડ ટાઈડી લાગવું છે. ઊભો થાય એવું સાફ કરીને જાય, આમ ખબર પણ ના પડે એટલું આમ બાપાની સુઘડ એક આખી રીત છે. આવા પ્રસંગો દીપુ સ્વામી પણ કીધેલા. આ પ્રસંગમાં સ્વામી શ્રી કહે છે કે જેવી ટેવ આપણે મંદિરમાં પાડશું એવી હરિભક્તના ઘરે રહેશે, અને જેવી હરિભક્તના ઘરે ટેવ પડશે એવી મંદિરમાં રહેશે. પછી બાજુમાં એક એમાં પછી બાપાનું થોડુંક આખું જે પુણ્ય પ્રકોપ હતો આમ રોષ બાપાએ તેનો વ્યક્ત કર્યો, ધીમે ધીમે થોડુંક આમ ક્ષમા આવ્યો હતો, એમ એક સંત આવ્યા અને એમની કબૂલાત કરી કે સ્વામી ગાડલું તો માળું હતું. અને મહાન કંઈક સમિતિ પાછું ભભી ગયું કે આવા નાવા તમે છો, સંગીતકાર મોટા થઈ ગયા, કીર્તનારના કાર માટે શું સંગીત કરશો તમે, અને કે આપણે તો સેવક છે, સ્વયંસેવક છે, ક્યાં સદગુરુ છે આપણે. અને એમ રીતે બધું બાપાએ જાત જાતનું મને બોલાવી ના ત્યાં. પછી તો બાપા કે આ તો મને લેતા આવડે છે, હું પણ લઈ શકત, પણ તમને ખબર પડે ને આ બધી વાત આમ ઘરમાં ગરમી ચાલતી હતી, એમાં ઈશ્વરચરણ સ્વામી બહાર ડોક્યું કર્યું આમ માણું ખોડીને કે હવે પધરાણી માટે જવાના હતા બાપા સાથે, થેલો લઈને બહાર આવ્યા, બહાર જોયું કે પરિસ્થિતિ બહુ ગરમ છે, ત્યારે અંદર બહાર આવવા જેવું નથી, અંદર જતા રહે પાછા, કે તને બહુ બહુ બોલા જેવું નથી. સ્વામી આ રીતે ગરમ થાય અંદર હાથ જ જોડાને બાકી બોલો ને, હા સ્વામી હા સ્વામી, જો સ્વામી બોલ્યા તો ડબલ કહેવામાં આવે. એટલે બાપા તો શીખ આજ આપતો એટલે આપણે તો સાંભળવાનું જ હોય. એટલે ઈશ્વર સ્વામી પણ બધા ન જતા રહ્યા, અને બધા જ પછી સંતો એકદમ ચાબે તોડ બધું સાફસફી કરી નાખી આમ, અને બાપા એક વાર બોલ્યા એટલે બે મિનિટ બધું સાફ, પછી આમ આમ ગોઠવી નાખ્યું, પહેલાં તેના કરતા સારું થઈ ગયું. પછી તો પછી તો સ્વામી પધરામીમાં ગયા અને આખો દિવસ દરસ પણ કાર્યક્રમ પૂરો થઈ ગયો. પણ એ બે ત્રણ દિવસ જાખી જે પરિસ્થિતિ રહી ને, બધા કોઈ નજીક ના આવે, કોઈ રમૂજ ના કરે. પછી બાપા નૈરોબી આવ્યા અને સોરી કિસુમુ, અને કિસુમુ બાપા રાત્રે શયનમાં જતા હતા એટલે પોડવા જતા હતા, અને બાપા એકદમ હસવા માંડ્યા અને બધા સંતો ત્યાં ઊભા હતા. અને બાપા પછી નારાયણમણી સ્વામીને કહે કે મુનિને થયું કે આ પ્રકાશ પ્રકાશ ક્યાંથી આવ્યો બધો, આ બધા જે ઝપકારા બધા થયા કે આ પ્રકાશ પ્રકાશ ક્યાંથી થયો. પછી બાપા જે બોલે છે એ હું એમનો ભાવની ભાવના શું છે

એમ સમાજમાં ઉભા રહેતો હોય એની ઇમ્પ્રેશન પડે, એની ઇમ્પેક્ટ પડે, એને કપડા એવો હોય, એને વાળ, એને વાળ એકદમ નીટ એન્ડ ટાઈડી હોય, બોલવાનું કરવાનું હલવાનું પર કેવું ના પડે કે આ પ્રમુખ સાંઈ મહારાજનું છે, ખબર પડે. એમ એ ખાલી બેઠો હોય ને લાગે કે આ માણસ કંઈક ટ્રેન્ડ માણસ છે, એકદમ સંસ્કૃત માણસ છે, એ આમ બરાબર એનું ઘડતર કરવામાં આવ્યું છે. એન્ડ સાંઈમાં પણ એવી ઈચ્છા છે. અમે જ્યારે સાધકમાં નવા નવા આવ્યા, બાપા સાથે પહેલાં ફરતા હતા 92 સાલમાં એપ્રિલ, બાપાએ સાથે 2 મહિના ફેરવ્યા પૂના અને એ બધું બાજુ. બાપા પછી જયારે છેલ્લી શીખ આપતા હતા, હવે અમે જવાના હતા સારંગપુર સાધક આશ્રમમાં, ત્યારે બાપા એક વાક્ય બોલ્યા હતા, એ કાયમ માટે યાદ રહી જશે. બાપા કે ભાઈ ટ્રેનિંગ માટે જઈએ છે, બરાબર બેસ આપણે પાકો કરી લેવો. બાપા કે મારો સાધુ એવો એવો તૈયાર થવો છે કે દુનિયાને છેડે જાય પાછો ના પડે. આ સ્વામી ભાવના કે મારો સાધુ એવો તૈયાર થાય કે તમે ગમે તે ખૂણામાં ફેંકો ને પાછો ના પડે, દરેક રીતે પૂર્ણ હોય. આજે જો સંતોની જે ટ્રેનિંગ આપવામાં આવે છે એ 5-6 વર્ષની આખી ટ્રેનિંગ કોર્સ છે ને, એનો અભ્યાસ કરવા જવું, અભ્યાસનો અભ્યાસ કરવા જવું. સાંઈ બાપાએ કેવી રીતે આખું એનું આયોજન કર્યું છે, સંતોને દરેકે દરેક રીતમાં તૈયાર થઈ જાય. કથા વાર્તા તો કરે જ, પણ ઇવન બાળકોની વાર્તા કેવી રીતે કરવી, કોઈક મોટા જાહેર સભા તરીકે કેવી વાત કરવી, કોઈક તમે બાજુમાં તમે બસમાં કોઈક જૈન હોય તેની કેવી રીતે વાત કરવી, કોઈક ભરવાડ હોય તેની વાત કેવી રીતે કરવી, કોઈક ઇતર કોઈ વૈષ્ણવ હોય તેની વાત કેવી રીતે કરવી, આવા નાના નાના પ્રસંગો પણ દ્વારા નારાયણમુનિ સ્વામી છે, જ્ઞાનેશ્વર સ્વામી છે, આવી રીતે આપણે ટ્રેનિંગ સંતોને આપતા હોય છે. આ તો કદાચ સ્થૂળ વાત થઈ જાય એકેડેમિક્સમાં, એટલે કે સંસ્કૃત હિન્દી અને ભાષાઓની બધી જાત જાતની બધી જે કંઈક કોર્સિસ આવે, ઇવન પ્રેક્ટિકલી દરેક દરેક સંતને રસોઈ શીખવાડવામાં પણ આવે છે. અમારે સારંગપુરમાં 2 મહિના માટે રોટલી વાળવાનો વાળો આવે, એ સવારે 6 વાગે પહેલાં મંગળા આરતીમાં તૈયાર થઈ અને રસોડા પહોંચી જવાનું, અને ગાતે બધું કાઢી કછોડો વાળી અને રોટલી વાળવા માટે બેસી જવાનું. અને 2 મહિના જે ઉનાળામાં જો તમારો વારો આવે તો તાવી બને, કારણ કે ત્યાં તો સામે તાપ હોય અને આમ લિટરલી તમે પરસો રેપઝેપ થઈ જાય, ઉઠીને સુધી તમે નવા જ જવાનું. પણ 2 મહિના સુધી રોટલીનો વારો આવે અને 2 વાર રસોઈનો વાર આવે, 2 મહિના અઠવાડિયાના 2 વાર વાર આવે. એમાં શીરા પૂરી રોટલી દાળ ભાત શાક બટેટા પૌવા ઘોટા મમરા સહિત બધું શીખવાડવામાં આવે. અને દહીં દૂધની સેવા તો અલગ, પછી ડેરીની સેવા 15-2 વાર તમારો વારો આવે, સવારે વારો આવે ને સાંજે પણ વારો, મેળવાડ કેવી રીતે કરવું, માખણ કેવી રીતે બનાવો, ઘી કેવી રીતે બનાવો, A to Z, હાર પણ કેવી રીતે બનાવવા. એટલે બાપાની જે ભાવના છે કે દરેક દરેક રીતે અમારા જે સંપર્કમાં જે પણ કોઈ આવ્યા છે એને વ્યવસ્થિત તૈયાર કરવા, એના માટે ક્યારેક કડક થઈને ક્યારેક પુણ્યકૃપો પ્રકોપ ઠાલવો પણ પડે. બીજો એક પ્રસંગ છે, એમાં ખ્યાલ હોય કે સ્વામીની આ જે ભાવના છે એ બહુ જુદી છે. બહાર કદાચ કોઈ ગુસ્સો કરે એવી આપણો આ ગુસ્સો નથી. બાપા બુચાસન માતા અને એક સંત પર સ્વામીશ્રી થોડાક વઢ્યા, થોડાક નહીં સારી રીતે વઢ્યા, બહુ જરૂરી હતું એના વ્યક્તિગત જીવન માટે અને બીજા બધા માટે પણ. પણ એ સાંઈ બાપા જ્યારે વઢ્યા, ખૂબ બોલ્યા ખૂબ બોલ્યા, પણ એ સંત જ્યારે ઊભા થાય છે ત્યારે થોડાક આંખના કાચા હતા, એટલે ઊભા થઈને હવે રૂમમાંથી બહાર જવાનું હતું, એટલે કે પેલા દરવાજામાંથી બહાર જવાનું હતું. પણ અંધારાના અંધારામાં એમ ખ્યાલ ના આવ્યો કે જે પેલું કબાટ હોય ને એ કબાટનું પેલું દરવાજો પોતે ખોલવા ગયા અને ખુલે નહીં. આવું જ જોઈને હવે જવાનો દરવાજો નથી, પણ કબાટ ખોલે ક્યાંથી બહાર જવાય. બાપા એટલા બધા હસ્યા, ખડખડાટ હસી, પણ આમ બેવડ વળી ગયા. અને પછી ત્યાં બાપાએ એને કીધું કે આને આ તો કબાટ છે, આ દરવાજો આ બાજુ આવ્યો. હવે સંતો આનું નિરૂપણ કરે છે કે જો ખરેખરો ક્રોધ હોય ને આંટી પડી હોય તો સામે કોણ શું કે આ મારો મોહ આંધળો પણ એવો જ છે, આંધળો જ છે, કે હમત તો પડતી નથી, એક તો એમ દેખાતો પણ નથી એવો ને, આવા બધા ભેગા થયા છે એવું જરાય ને. સામે હસી શકે છે તરત, એનો અર્થ એમ કે એમનો જે આ પ્રકોપ છે એના મૂળમાં પણ પ્રેમ છે, પ્રેમ મૂલક પ્રકોપ છે. એમના મનમાં એમ જ છે કે આપણે આને સુધારીએ, આને શીખ આપીએ અને આગળ વધારીએ. એટલે આજે ગુસ્સો કંઈક હોય છે, ક્યારેક આવી રીતે ઠપકો આપવો પડે હોય છે, કારણ કે સામે તો સંસ્થાની એમ બેઠા છે, કેટલા બધાનું એક સાથે એમને હિત એમને કરવાનું હોય, આખું બંધારણ છે, સંસ્થાનો વહીવટ હોય, બંધારણ હોય, સિદ્ધાંત હોય, એમાં ક્યારેક કંઈક ચૂક આવતી હોય, સિદ્ધાંત વિરુદ્ધ કંઈક થતું હોય, તો સ્વામી બાપાએ હરિભક્તોને પણ કહેવું પડે છે. હરિભક્તોના કદાચ આચરણમાં કંઈક સત્સંગને લાંછન લાગે ત્યારે એમને પણ કંઈક ટોકવા પડે, પત્રો દ્વારા, ફોન દ્વારા, બીજા કોઈ દ્વારા, એવા પણ કેટલાય પ્રસંગો છે. ક્યારેક તો એવા મહિલા વર્ગમાં પણ એવો પ્રસંગ બન્યો હોય તો સ્વામી બાપાએ પણ પુરુષો દ્વારા કેવડાવ્યું હોય. એક એવો પ્રસંગ બન્યો હતો કે થોડીક કથા વાર્તામાં ગડબડ થઈ ગઈ હતી, એટલે સ્વામી બાપાએ એટલો સુંદર પત્ર લખ્યો. આપણે ખ્યાલ હોય કે સ્વામી બાપાના મનમાં કેટલું ક્લિયર પિક્ચર છે કે આ સંસ્થાનું જે બંધારણ એનું જે આખું માળખું એટલું સ્પષ્ટ છે કે આમ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી કંઈ વાંધો ના આવે,
એટલું આમ વ્યવસ્થિત એમાં કદાચ કોઈક આગુ પાછું

0: જ ખાય તરત બાપાને દામી દે. પણ પાછા પ્રેમથી શીખવાણ આપીને બાપા એક આવી રીતે મહિલા મંડળમાં એક પ્રશ્ન બન્યો હતો. સ્વામી બાપાએ એના પતિને પત્ર લખ્યો કે મંડળમાં કથા વાર્તા કરે છે પણ એમાં અહમ ના આવે એ ખાસ ધ્યાન રાખવું, બીજા કોઈકનો અભાવ અવગણ આવે એ જાન પર ના આવે એ જાન પણ રાખવું, જો અભાવ અવગણ વધતો હોય તો કથા ના કરે એવો આગ્રહ રાખો, ટૂંકમાં પોતાને ને બીજાને શાંતિ રહે તેમ જ રહેવું, પક્ષાપક્ષી થાય એવું ના કરવું, મંડળમાં શાંતિ રહે એકબીજાનો મહિમા સમજાય એવી રીતે આપણે વર્તવું. જે મૂળ જે પ્રશ્ન હતો એનો એકદમ આછો સ્પર્શ કરીને બાપાએ જે મૂળ આજુબાજુ બધી વાતો કરી નાખી, એટલે કોઈને બહુ દુઃખ પણ ના લાગે, છતાં પણ સિદ્ધાંત પણ આવી જાય કે મહિમાની વાત કરી, પક્ષાપક્ષીમાં ના પડવું, એકબીજાના અંદર પછી આમ ટાંટ્યા ખેંચે એવું પણ ના કરું, અહમ વધે એવું પણ ના કરું. આવી રીતે સ્વામી બાપા આમ બહુ સારી રીતે ક્યારેક કડક થઈને પણ વાત કરી પડે છે. ક્યારેક તો સ્વામીએ જેમ બહુ છોકરો બહુ કદાચ આગુબાજુ થતો હોય, ક્યારેક એનો વાક પણ ના હોય પણ એક શીખ આપવા માટે બીજાને આપવા માટે પણ ક્યારેક હાથ પણ ઉપાડવો પડતો હોય છે. સાંઈ બાપાના પ્રસંગો તો બહુ આપણે જાણતા નથી, પણ એક બે પ્રસંગ સંતો પોતે જ કહે છે અને હરિભક્તો પોતે કહે છે. એક તો હર્ષદભાઈ ચાવડા બાપાને જે જમ્હુરિયા આમ યુવક કહેવાય, પહેલેથી બાપાએ આપણે ના પેલું પત્ર વાંચ્યો, બાપા કે તારા માટે તો લાખ રૂપિયા સુધીથી પણ વધુ કરે તો પણ ઓછું છે, તારી સેવા મારે કરવી જોઈએ. પણ એ હર્ષદભાઈ જ પહેલેથી કહેતા આવ્યા છે. હમણાં બાપા વિદાય લીધી ને અમદાવાદથી, છેલ્લે દિવસે હર્ષદભાઈ લગભગ આખા એક ભોજન દરમિયાન આ જ વાતો કરી કે બાપા સાથે જ્યારે જ્યારે મેં ફાઈને બાપા ટોકતા જ હોય છે અમને. અને એક વાર તો પોતે પ્રસંગ કહે છે કે જ્યારે બાપા સાથે ત્યાં પરદેશમાં ગયા, મને લાગે છે 77 કે 80 ની સાલ, તો આ હર્ષદને કેમેરાનો શોખ, બાપાને આપણે ફોટા પાડ્યા, એક ફોટો કેમેરા કંઈક લઈ જ ગયા હતા. પણ જ્યારે ત્યાં અમેરિકામાં હતા ત્યારે એક હરિભક્તોને ખાલી કેમેરો માંગ્યો, તમારે પાછો આપી દઈશ, પણ કે બાપાના સરસ આવા ફોટા પડે છે, આમ આખું દ્રશ્ય બધા સારા થાય છે, તો આપણે એક થોડાક ફોટા પાડીને પછી તમને પાછો કેમેરા આપી દઈશ, એટલું જ, એક બે રોલ જે પણ કંઈ હશે. એ હરિભક્તએ બાપાને ફરિયાદ કરી. આનો તો ભાવ કે એવો હતો ને કે આપણે કેમેરો પચાવી લેવો કે પાછું નવો કેમેરો મંગાવો અને આપણે દેશમાં પાછું લઈ લઈએ. એ હરિભક્તે થોડુંક આમ ગેરસમજમાં આવીને બાપાને ફરિયાદ કરીને બહુ મોટું સ્વરૂપ આપી દીધું કે હર્ષદ અહીંયા આવીને આવી રીતે કેમેરો માંગ્યો. અને બાપાનો જે પછી પિત્તો ગયો, કારણ કે એ અરસામાં પરિસ્થિતિ બહુ થોડીક નાજુક હતી એ સત્સંગ મંડળમાં જ, અને હરિભક્તોના અંદર અંદર પ્રશ્ન બહુ હતા, અને એમાં જ્યારે આવો પ્રશ્ન આવે એટલે બાપાએ બહુ જ શાંતિથી હર્ષદને આવીને ટપ ઠપકો આપ્યો. અને હર્ષદભાઈ કહે છે મને આમ લાફો પણ મારી દીધો બાપાએ કે આ આના માટે તને લાવ્યો છે અહીંયા, કે તને આટલા બધા અહીંયા શોખ આમ જાગે છે કે આમ ફોટા પાડવાનું, કે શું તારું આમ આમાં બગડી ગયું, તારું ફોટો ના પડે તો સામેથી માંગવો પડે છે, મને કેવું તને હું તને બાબત. બાપાએ એટલો બધો ઠપકો આપ્યો હર્ષદભાઈ કે મને હજીવન યાદ છે, પણ કે બહુ મજા આવે છે, એ સ્મૃતિ થઈ ગઈ એના માટે. ક્યારેક નાના સંતને પણ જ્યારે કંઈક આવું બને સ્વામી પ્રેમથી એમને ઠપકો આપી શકે છે. ક્યારેક તો આવા પ્રસંગોમાં સ્વામીશ્રી બહુ વ્યવસ્થિત ખીજાઈને પણ કેવું પડે એ પણ એમને પ્રેમ છે. સ્વામી બાપા એટલું ધ્યાન રાખે કે ક્યારેક એનું મન ના તૂટી જાય, એને પાછા રાજી પણ કરે અને એને પોતાની ભૂલ સમજાય એવી રીતે કે, ક્યારેક પછી પાછળથી માફી પણ માગે કે મારથી તને કદાચ વધારે કહેવાય ગયું હોય તો માફ કરજે, મારો તો આશય એવો જ હતો કે તું શીખે, તું આગળ વધે, તને તને જીવનમાં કંઈક ભવિષ્યમાં વિઘ્ન ના આવે, તારા લીધે કોઈ તારું વાદ ના લે, તારા માટે કોઈને બીજી તારા માટે કોઈ બીજી કંઈક એવી શું કહેવાય આક્ષેપ તારા પર ના આવે, તારી કોઈ ફજેતી ના થાય. આવી રીતે સાંઈ બાપા આમ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને એનું સર્વતા હિત થાય એવું બધું ઈચ્છતા હોય, એના માટે ક્યારેક કડક બનવું પડે એ સ્વામી એવી રીતે આપણે સમજાવે છે. સ્વામી કડક થાય છે આવી રીતે આપણે નાની મોટી શીખ આપે છે, એટલે એમ આપણે શીખવાડતા સંસ્કાર આપતા આપતા છોકરો હવે ધીમે ધીમે મોટો થાય છે, એટલે પછી નિશાળે બેસે ને એને ભણાવવો પણ પડે. સાંઈ બાપાના તમે જીવનમાં જો અત્યારે જે પણ ટીનેજના જે પત્રો આવતા હોય એમાં લગભગ 60% ઉપર જે પણ કંઈ પ્રશ્ન બાપા પાસે આવતા હોય છે એ શિક્ષણ સંબંધી હોય છે. એમાં ખાસ તો અંગ્રેજીમાં જે પણ કે બાપા ઉપર પત્ર કે સ્વામી આ લાઈન લેવું કે આ લાઈન લો, મને આ કોલેજમાં જાઓ કે આ દૂર જાઓ કે પછી ઘરે રહીને અભ્યાસ કરું કે પછી ડોમેટ્રીમાં જાઓ કે પછી હવે આઉટ ઓફ સ્ટેટ જાઓ કે પરદેશ જાઓ કે પછી આ કરું કે, દરેક સ્ટેપમાં શિક્ષણ સંબંધી સ્વામીશ્રી અવશ્યપણે બહુ જ સારું માર્ગદર્શન આપતા હોય છે. એ સિવાય પણ ઇવન ફાઇનાન્શિયલી આપણી સંસ્થા દર વર્ષે 5000 સ્કોલરશીપ આપે છે. 5000 વિદ્યાર્થીઓને બીએપીએસ સંસ્થા સ્વામીશ્રીની આજ્ઞાથી સ્કોલરશીપ આપણે આપીએ છીએ, અને એમાં પણ અમુક તો બાપાએ આમ પોતાને જેમ દત્તક લીધા હોય ને એવી રીતે જ ભણાવતા હોય છે. એમાં ઘણા બધા પ્રસંગો છે. આપણે એક પેલા યુવકની વાત સાંભળી હતી કે અત્યારે જે સંસ્થામાં આજીવન થઈને સેવા કરે છે, સ્વામીપાએ કીધું કે તારે જેટલી પણ કંઈ ફી થાય તું જરાય ચિંતા કરતો નહીં, બધી જ મદદ તને અમે પૂરી પાડશું. અભ્યાસમાં પણ સ્વામીશ્રી હંમેશા પ્રોત્સાહન આપતા રહે છે, આર્થિક રીતે પણ સહયોગ આપતા હોય છે. અમદાવાદનો પણ એક યુવક છે બારોટ, એના પિતાજી નાનપણથી એના મમ્મીને છોડીને જતા રહ્યો હતો. એનો છોકરો બહુ હોશિયાર, સ્વામીશ્રી એને આમ જાણે દત્તક લીધું હોય, એનો હાથ કોઠારી સામે સોંપ્યો કે આને જે પણ કંઈ ભણાવો ને છેઠ MBA સુધી, કે બાપા કે આપણે એને બધું પૂરું પાડવાનું છે. એવી રીતે સ્વામીશ્રી શિક્ષણમાં પણ બહુ મોટું પ્રાધાન્ય એમનું હોય છે. સંતો માટે પણ આ વાત ના કરી, સારંગપુરમાં જે પણ કંઈક જરૂર પડે, કે આ પુસ્તકો માટે, કંઈક કસેટ માટે, કંઈક પેલા કબાટ માટે, કંઈક ડેસ્ક માટે, જરાય નાની સંતો સારામાં સારું ભણે, સારામાં સારું શિક્ષકો આવે. અમુક સંતો, ચાર પાંચ સંતો જ્યારે બેંગ્લોર જવાનું થયું વિશેષ અભ્યાસ માટે, વેદાંત અને ન્યાયની વ્યાકરણ માટે, સ્વામીશ્રીએ બધી જ વ્યવસ્થા પૂરી પાડી. ત્યાં રહીને તમે ત્યાં શું કરશો, કેવું ઘર તમે વસાવશો? જેમ પિતાજી પોતાના છોકરાને આમ પેલા દૂર હોસ્ટેલમાં મોકલવાના હોય અને ત્યાં બધી ઘર વકરી આખી બધી ઊભી કરો ને, સ્વામી આપણે ફ્રીજ, કુકર, બધા વાસણ કુસન, બધા ટેબલ, કબાટ, A to Z બધું જ ટ્રક ભરી ભરીને બોમ્બેથી ખાસ બેંગ્લોર બાપા બધી વ્યવસ્થા કરી આપી. અને બેંગ્લોરમાં પણ સારામાં સારા તમને શિક્ષક મળે, ગુરુજી મળે, એની જે પણ કંઈ ફી હોય કે બાપા કે જ્યારે ચિંતા કરતા નહીં, આપણે સારામાં સારું ભણવું છે, યોગ્ય પણ સંકલ્પ હતો, આપણે બધા વિદ્વાન થવાનું છે, આચાર્ય પદ મેળવવાની છે, A to Z બધું સ્વામી બાપા ત્યાં શિક્ષણ માટે પૂરું પાડતા હોય છે. આના માટે બાપાનું જે માર્ગદર્શન છે એ બહુ અમૂલ્ય માર્ગદર્શન હોય છે. કારણ કે શિક્ષણ તો બાપા અપાવે છે, પણ એ હંમેશા પેલા વિદ્યાર્થીની રુચિ અને બધું જાણીને પ્રમાણે શિક્ષણ આપે છે. આ એક બહુ જ જાણવા જેવું છે, આપણે અનુકરણ કરવા જેવું છે. બાપા પાસે જે પણ કંઈ વિદ્યાર્થી આવે, એની મનની રુચિ કેવી છે, એની શક્તિ કેવી છે, એની પ્રકૃતિ કેવી છે, એના આધારે બાપા પોતે માર્ગદર્શન આપતા હોય છે, એની રીતે મદદ આપતા હોય છે. ગયા વર્ષનો પ્રસંગ છે અમદાવાદનો, ઋષિ જીવન સ્વામી, આપણા જે સંસ્થામાં જે પણ કંઈ બધું વેચાણ ને બધું થાય છે, ખરીદી, એમાં આ બધું જે સિમેન્ટ ને બાંધકામ માટે એ પોતે અમદાવાદમાં સેન્ટ્રલી બધું ખરીદી કરતા હોય છે. એમના સંપર્કમાં એક LNT ને બહુ મોટા માણસ આવ્યા, હિન્દી ભાષી પોતે, એમનું નામ હતું પ્રદીપ કાવડિયા. એમની સાથે એમનો એક કિશોર વયનો એક દીકરો પણ હતો. આ બે જણાને ઋષિ જીવન સ્વામી બાપાના મુલાકાત માટે, દર્શન માટે લાવે છે. આ પ્રદીપ જે આવે છે બાપા પાસે, ને તરત બાપાને આગળ પોતાના છોકરાની વાત કરે છે કે મેરા લડકા સેન્ટ્રલ બોર્ડ મેં 10મી કક્ષા મેં 88% લાયા હે. છોકરો બહુ હોશિયાર હતો, 10મા ધોરણમાં 88% પોતે લાવ્યો. પછી કહે છે કે વ એન્જિનિયરિંગ મેં જાને કા કહેતા હે, એને એન્જિનિયરિંગમાં જવું છે, મેરી ઈચ્છા મેડિકલ કી હે. છોકરાને જવું છે મેડિકલ એન્જિનિયરિંગમાં, પિતાજી કહે છે તું મેડિકલમાં જા. બાપાએ તરત છોકરા તરફ જોવા માંડ્યા અને પૂછ્યું કે તારી કઈ ઈચ્છા છે, કે મારે તો એન્જિનિયરિંગમાં જ જવું છે. એ જ વખતે એનો પિતાજી વચ્ચે ટપકી પડ્યો કે બાબા એન્જિનિયરિંગ બરાબર છે, પણ કે મેડિકલમાં જાય તો સેવા થાય ને, સમાજની સેવા થાય. બાપા પછી એના પિતાજીને શીખ આપે છે કે તમે સમજો કે એની મેડિકલમાં જરાય ઈચ્છા નથી, એને મેડિકલ મેં જરા જાયગા તો ભી ઉનકા મન નહીં લગેગા, એનું મન નહીં ચોટે, એને ઇન્ટરેસ્ટ જ એમાં નથી, તો શા માટે તમે ધકેલો છો ખોટો? એટલે બાપાએ પછી એને કીધું કે તમે એની રુચિ સમજીને એને એન્જિનિયરિંગમાં જવા દો. છોકરાને કહે છે કે તારે એન્જિનિયરિંગમાં જવું છે ને, કે હા, કે જા એન્જિનિયરિંગમાં તું ભણજે. પછી બાપા જે શીખ આપે છે, ના છોકરો પછી પિતાજી કહે છે કે બાપાજી, બાપા આપ જેમ કહો એમ કરશે. બાપા કે એને એન્જિનિયરિંગમાં જવા દો અને એની જે રુચિ, એને એન્જિનિયરિંગમાં પણ એની જે રુચિ હોય, એમાં પણ જે ફેકલ્ટી હોય એ પ્રમાણે એને ભણવા દેજો. પછી બાપાએ છોકરાને કહે છે કે એન્જિનિયરિંગ મેં જાના, તેરી ઈચ્છા અનુસાર હમને કહા, અબ હમારી ઈચ્છા અનુસાર તુમકા કરના ચાહેગા, હવે તારે અમારી ઈચ્છાનું અનુસરણ કરવું પડશે. શું? કે અચ્છા પડના, માતા પિતા કી આજ્ઞા કા પાલન કરના, પાઠ પૂજા કરના, ભગવાન કા સ્મરણ કરના. એની રુચિ પ્રમાણે એક તને અભ્યાસ કરી દીધો અને ભેગો ભેગા પાઠ પણ આપી દીધો. આવું બહુ અઘરું છે, ક્યારેક માતા પિતા પોતાની રુચિ પ્રમાણે બળજબરીથી છોકરાને ફોર્સ કરતા હોય છે કે ના, તારે મેડિકલમાં જ જવાનું છે, કારણ કે પોતાના અધૂરા સપના માતા પિતા પોતાના બાળકો દ્વારા સાકાર કરવા માટે ઈચ્છતા હોય છે. માતા પિતાને પોતે ના કંઈક વ્યવસ્થા પડી હોય, મેળ પડી હોય, એટલે કે છોકરો મારો ડૉક્ટર બને છે, નાનપણથી આમ પોપટની જેમ પઢાવવામાં આવે, બેટા આપણે શું બનવું છે? ડૉક્ટર. વાહ વાહ, બહુ સરસ ડાયો. નાનપણથી બસ જાણે કે બીજી કોઈ લાઈન છે જ નહીં દુનિયામાં. ઇન્ડિયામાં આવ્યા તારે મને એવું લાગતું છે કે ઇન્ડિયામાં કાં તો ડૉક્ટર બને કાં તો એન્જિનિયર બને, એ સિવાય બીજી કોઈ ફેકલ્ટી છે જ નહીં, કારણ કે ડોક્ટર મનમાં એ જ કે સારામાં સારો કઈ માણસ હોય સમાજમાં ડોક્ટર, બસ એ જ સૌથી હોશિયાર અને સૌથી સફળ, કારણ કે પૈસા વધારે મળે, ગાડી મંગવાથી જાય. પણ એવું નથી, છોકરાની રુચિ શું છે, એની પ્રકૃતિ કઈ છે, એની શક્તિ કઈ છે, એના આધારે જો તમે માર્ગદર્શન આપો તો એ વધારે સફળ બનતો હોય છે અને સંતોષ થાય, જોબ સેટિસ્ફેક્શન. એટલે સ્વામી બાપા તો આવું સમજીને એને જેમ પિતા હોય પોતાને છોકરાને નોકરી ધંધામાં સેટ કરી દે ને, એમ સ્વામી બાપાએ પણ કેટલાય હરિભક્તોને નોકરી ધંધામાં સેટ કરી દીધા છે. બાપાએ તો પોતાના ધંધામાં 721 સંતોને છોકરાઓને સેટ કરી દીધા છે. પણ ક્યારેક પોતપોતાના રુચિ પ્રમાણે જે પણ કંઈ સંસ્થાની જે નોકરી ધંધા હોય એમાં પણ પોતે સેટ કરતા હોય છે. એમાં આપણા ડૉક્ટર હર્ષદભાઈ એમનું પણ જ્યારે પોતે MBBS થઈ ગયા અને પછી જ્યારે આગળ જે માસ્ટરની ડિગ્રી લેવાની હતી સ્પેશલાઇઝેશન એમાં શું કરું, તો એ વખતે આખો યુગ એવો હતો કે સર્જન જ બધા થાય, MS જ થવું છે, કારણ કે MSને વખતે આખો આમ આમ ઉગતો કાળ હતો એમ, અને MS થાય એટલે બસ હોટ પ્રોફાઇલ જોબ કહેવાય. પણ એ વખતે બધા એના ફ્રેન્ડ સર્કલ MSમાં સર્જન થવાના હતા. હર્ષદભાઈને થયું કે આપણે પહેલાં બાપાને પૂછીએ, એટલે બાપાને પૂછ્યું કે બાપા હવે મારે MBBS થઈ ગયો, મારે આગળ શું કરવું. બાપા કે આપણે ઓર્થોપેડિક કરવું. એટલે આ પાછા આવીને એને ફ્રેન્ડ નીકળ્યું કે બાપાએ તો મને ઓર્થોપેડિક થવાની, કે ના કરે ઓર્થોપેડિક અત્યારે એનું કંઈ વેલ્યુ નથી, બધા રખડે છે, સર્જન જ થવાય. કે નાના સ્વામી, એ સ્વામી શું જાણે હવે, સ્વામી તો સાધુ છે હવે, એને તો શું ખબર પડે. કે નાના સ્વામી કીધું ઓર્થોપેડિક જ મારે કરવાનું, બાપાને એકદમ વચનનો વિશ્વાસ. ઓર્થોપેડિક કર્યું અને 2-3 વર્ષ કે થયા, એટલા જ સમયમાં ઓર્થોપેડિકની જેને એટલી બધી ઊંચી આવી ગઈ, ત્યાર પછી બધાને એવું થયું કે આપણે ઓર્થોપેડિક કરવું તો સારું થાય. પણ બાપાએ પહેલેથી જ એવું માર્ગદર્શન આપ્યું કરિયરનું, આમ જેમ પોતાની નોકરીમાં બેસાડી દે ને બરાબર સેટ કરી દીધા. એવો જ એક બીજો પ્રસંગ છે, આપણે અહીંયા બળદેવભાઈ બેઠા છે, એમને પોતાનો પ્રસંગ મને કીધો હતો કે નાનપણથી બાપાએ એમને કેવી રીતે એમના જીવનમાં રસ લીધો હતો. આ પ્રસંગ તો બહુ જ જૂનો, યોગી પણ વખતનો પ્રસંગ છે, 1969નો. એમના ફાધર નારાયણભાઈ મૂળ લોકો અનેનપુરના, સાસરીમાં જોગીજમાં પણ અવારનવાર ત્યાં આવતા, અને ક્યારેક બાપાને સાસરીમાને ત્યાં રડવું ને પુરુષોત્તમ પરમાર જવાનું થાય તો એમના પિતાજી નારાયણભાઈ ગાડામાં બેસાડીને લોકોને લઈ જતા. તો હવે આ બળદેવભાઈ હતા, પોતે MSc થયા એ વખતના MSc થયો એટલે બહુ મોટી વાત કહેવાય. પણ 26-27 વર્ષ ઉંમરની ઉંમર થઈ ગઈ, પણ એમની સારી કંઈક એવી આમ પોતાની મનપસંદ કંઈક જોબ મળી નહીં, કે આપણે આટલું ભણ્યા છે તો એ પ્રમાણે આપણે જોબ સારી મળી જાય ને, પગાર પણ એ હોવો છે. એટલે ઘરે બેઠા હતા કે જ્યાં સુધી સારી નોકરી ના મળે ત્યાં સુધી આપણે કંઈક આમ કાચું પાછું આપણે નથી કરવું કંઈ. એને પિતાજી બહુ કે તું કંઈક નોકરી શોધ, નોકરી શોધ, આમ સારી નોકરી મળે પછી આપણે કંઈક જોડાય ને. એમાં આ પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં નેનપુર આવે છે અને પિતાજી કહે કે તું બાપાને વાત કર. કે આવા સામાન્ય વાતમાં શું બાપાને વાત કરી, કે ના તું વાત કર. એટલે આમ ફોર્સ કરે છે, તો પછી સામેથી જ કહે છે કે આ છોકરો છે MSc થયો છે પણ હજી નોકરીનું ક્યાંય ઠેકાણું પડ્યું નથી. બાપા કે એમ, બાપાએ તાત્કાલિક ત્યાં ચિઠ્ઠી લખી આપી કે તું મુંબઈ જા. મુંબઈમાં આપણા કેશવચંદ્ર અમીન છે, LMBICમાં પોતે માર્કેટિંગ ડાયરેક્ટર હતા, માર્કેટિંગ મેનેજર હતા, અને કે તમારે ત્યાં જવું, આ ચિઠ્ઠી લઈને જજો. આ ચિઠ્ઠી શિરડી સાંઈ ઉપર લખેલી કે શિરડી સાંઈ ત્યાં મળજો, એ તમને આ કેશવચંદ્ર સાથે તમને ભેટો કરી આપશે અને પછી આગળ બધું કેસ હું આપણે મળી લઈશ. કે હું પણ અમારે મુંબઈ જાઉં છું યોગ્ય સાથે પદે, પછી આફ્રિકા જવાના 70ની સાલમાં જાન્યુઆરીમાં જ, આ ડિસેમ્બરનો કંઈક પ્રસંગ હશે. બાપાએ ચિઠ્ઠી લખ્યા હતી, બળદેવભાઈ ચિઠ્ઠી લઈને જાય છે મુંબઈ, શિયાળી સ્વામીને મળે છે અને શિયાળી સ્વામીએ કેશવચંદ્ર અમીન સાથેનો ભેટો કર્યા. પછી કેશવચંદ્ર ભગતનો કેશવચંદ્રનો નિયમ કે યોગીજી મહારાજ જ્યારે સવારે મંગલ પ્રવચન કરે ત્યારે રોજ સવારે ફ્રેશ ગુલાબનો હાર યોગી આપણને અર્પણ કરવાનો. એટલે રોજ સવારે આવે એ જ વખતે બાપાની આ ચિઠ્ઠી, શિયાળી સ્વામીની ભલામણ કે પ્રમુખ સાહેબ મહારાજ આ યુવકને મોકલો છે, તમારે એને ગોઠવી આપવાનું છે નોકરીમાં. કે ભલે બાપાએ કીધું આપણે ક્યાં વાંધો છે, એમને બધું ફોર્મ આપ્યું, બાયોડેટા બધું લખ્યું. 28 જણાએ એ વખતે એપ્લિકેશન કરેલી, 28માંથી ફક્ત 2 જ પોસ્ટ હતી બાપાના આશીર્વાદથી ભલામણથી, અને બળદેવભાઈ બરાબર ઇન્ટરવ્યુ ને રિટન ટેસ્ટમાંથી પાસ થઈ ગયા, એમને ત્યાં નોકરીમાં લાગી ગયા અહીંયા LMBICમાં. 33 વર્ષ સુધી એમને બીજું કંઈ વિચાર કરવાનો રહ્યો નથી. 33 વર્ષ સુધી બાપાએ નિરાન કરી દીધી, 1-2 વર્ષ પહેલાં જ પોતે રિટાયર થયા. પણ સાહેબ આપણે એક નાની ચિઠ્ઠી, હવે 26-27 વર્ષનો છોકરો હોય, MSc થયો હોય, છતાં પણ નોકરી ના મળે, કેટલી મૂંઝવણ થાય, શું કરશું, આ ડિગ્રી આટલી બધી આપણે મેળવી તો પણ કંઈ નોકરીની ગેરંટી નહીં. અત્યારે પરિસ્થિતિ એ જ છે ને કે સ્વામી અમે આટલું ભણીએ છીએ, સારું અમે ડિગ્રી પ્રાપ્ત કરીએ છતાં પણ આટા મારવું પડે. એ વખતે સ્વામીજી એક નાની ચિઠ્ઠી કેટલી કામ કરી જાય છે, તેના તેને આપણે કરિયરમાં આપણે સેટ કરી દે. આવા તો કેટલાય ઢગલાબંધ પ્રસંગો છે એના ધંધામાં અને નોકરીમાં બાપાએ આમ સેટ કરી દીધા હોય, બાપાએ આવી રીતે વ્યવહારમાં બેસાડી દે અને બેસાડી દીધા પછી પણ વ્યવહાર શીખવાડે. જેમ પેલો છોકરો હોય આમ ધંધામાં બેસે પણ ધીમે ધીમે, ક્યારેક ક્યારેક ટોક ટોક નહીં પણ જ્યારે જ્યારે ટાઈમે ટાઈમે એવી શીખામણ પણ પોતે આપતા રહે. એમ સાંઈ બાપાએ પણ, સાંઈ બાપા પાસે આજે લાખો માણસો આવે છે માર્ગદર્શન લેવા માટે, શિખામણ, વ્યવહારનું શિખામણ. બધાને વિશ્વાસ છે કે સ્વામીશ્રીનું માર્ગદર્શન એકદમ પરફેક્ટ, કારણ કે જોઈએ છે કે આ આટલી મોટી સંસ્થા, વિશ્વવ્યાપી સંસ્થા ચલાવે છે. અને સામાન્ય વાત નથી, આજે 54 વર્ષથી 54 યર્સ સ્વામીશ્રી અનડિસ્પ્યુટેડ પ્રેસિડેન્ટ છે. એક સંસ્થાના એક ધારીએ આમ પ્રેસિડેન્ટશીપ ચાલી આવતી હોય એ તમે બતાવો ચાલો દુનિયામાં. આટલી મોટી ડાયનેમિક, આટલી એનું ઇન્વેસ્ટમેન્ટ, આટલો એનો મિલકત અને 54 યર્સ અનડિસ્પ્યુટેડ બિનહરીફ આવા પ્રેસિડેન્ટ ચાલ્યા આવતો હોય ને સફળ રીતે બધાનું આમ પ્રેમ આદર સંપાદન કરી કરીને, રાજી કરી કરીને, કેટલી મોટી સિદ્ધિ છે. હવે આટલી બધી સંસ્થા આખી વિકસી હોય લોકો જોઈએ તો ખરા ને. એટલા માટે સ્વામી બાપાના નાનીમાં નાની બાબતમાં પણ માર્ગદર્શન લેવા માટે ઠેઠ રીતે બધા જ આવતા હોય છે. બધાને વિશ્વાસ કે સ્વામીશ્રી જે કેટલા ધંધાનું પણ માર્ગદર્શન આપશે ને, બાપાનું ખાલી જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે ને, કેવલ આર્થિક જે આયોજન એના ઉપર ગ્રંથો લખાય એમ છે. આધ્યાત્મિક પુરુષ એક બાજુ મૂકી દો, ખાલી તમારું જે આર્થિક સંયોજન કેવી રીતે કરવું. એક અમલીલના એક ફેમિલી હતા, મને કહે બે ભાઈઓ હતા, ફાધર ધામમાં ગયા. એમને ફાધરની ફેક્ટરી અચાનક માથે બધું દેવું ને એક સાથે બધું આવી ગયું. ફાધર ધામમાં ગયા, કંઈ ખબર ના પડે શું કરું ધંધામાં. ધંધામાં તો ઘણા બધા પ્રોડક્ટ્સનું એટલું કંઈક મેન્યુફેક્ચરિંગ કરતા હતા. બાપા પાસે આવ્યા, બાપા કે પિતાજી ધામમાં ગયા છે, આ આખું ફેક્ટરી અમારા માથે આવી છે, દેવું પણ સાથે ભેગું ભેગું આવ્યું છે, શું કરું કંઈ સૂજ પડતી નથી. બાપા કે તરત જ બે ત્રણ એવી મુદ્દાની સલાહ આપીને કે પહેલી વાત, તમારો જે સ્ટાફ છે ને 15નો એ ઘટાડી દો, બે સ્ટાફ કરી નાખો બસ, ખાલી બે જ માણસો રાખો, બાકી બધા છૂટા કરી દો. એ બે જે સ્ટાફ છે સારામાં સારા એનો પગાર ડબલ કરી નાખો, પગાર ડબલ કરી નાખો. તમારી જે પ્રોડક્ટ તમે બનાવો છો જે સૌથી સફળ હોય એના પર ફોકસ કરો, બીજા બધા બંધ કરી નાખો અને પછી મને આવીને મળજો. એક જ વર્ષમાં જે પણ કંઈ 7 લાખ રૂપિયાનું જે દેવું હતું એ દેવું હતું ચૂકવાઈ ગયું અને પ્રોફિટમાં લોકો આવી ગયા. કેટલી નાની મુદ્દાની સલાહ છે પણ પરફેક્ટ સલાહ, કે તમારે એમ્પ્લોયમેન્ટ મેનેજમેન્ટ પણ કેવી રીતે કરવું, તમારું રિસોર્સ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ક્યાં ક્યાં તમારે ફોકસ કરો, તમારે માર્કેટ ક્યાં છે, એ ટુ ઝેડ. સ્વામી કે હાર્વર્ડમાં MBA નથી થયા પણ એમના જે અનુભવમાંથી દરેક દરેક ક્ષેત્રમાં તમે જો કોઈ પણ માણસ આવે ને, એ ખેતીવાડીનો હોય, કોઈ મોટો ઉદ્યોગપતિ હોય, કદાચ કોઈ પોલિટિશિયન હોય, કોઈ સમાજસેવક હોય, ઇવન સાધુ, એના જીવનમાં સ્વામીશ્રી કંઈક ને કંઈક નવું આપીને જ જતા હોય છે. દરેકે દરેકની ઈચ્છા થાય કે સાંઈ બાપાના પાસે આવું ને કંઈક હું માર્ગદર્શન મેળવું. ગમે તે મોટા મોટા પોલિટિશિયન્સ, આમ નામ દેવા આવ્યા નથી પણ આમ સેન્ટ્રલમાં બેઠા હોય પણ બાપા સાથે કલાક બે કલાક સુધી ખાનગી કરી હોય, ફક્ત સ્વામી અને પોતે, ક્યારેક તો વેગ સાગર સાંઈ પણ નહીં, બે બે કલાક સુધી બાપા સાથે ખાનગી કરી કે દેશ કેવી રીતે ચલાવવો. હવે આ પ્રસંગો કે રિપોર્ટમાં નથી આવતો, પ્રકાશમાં નથી આવતો પણ આપણે જોયું છે, બે બે કલાક સુધી આમ ટોપ દેશના ટોપ નોચ જે કહેવાય અગ્રગણ્ય જે નેતાઓ હોય બાપા સાથે ખાનગીમાં બેઠા હોય માર્ગદર્શન. એ લોકોને વિશ્વાસ, હવે વિચાર કરો, આધ્યાત્મિક પુરુષ છે છતાં પણ પેલા ખેતીવાળાને પણ થાય કે સ્વામી પાસેનું કંઈક નવું પ્રાપ્ત કરું, નવું શીખું, પેલા પોલિટિશિયને પણ થાય, પેલા ઉદ્યોગપતિને પણ થાય, ઇવન સાધુને પણ થાય કે ના સ્વામીની સાધુ એટલે બસ એમાં તો આપણા કરતા ઘણા આગળ છે. ખેડૂતને પણ થાય કે સ્વામી આપણા કરતા ઘણા આગળ છે, પોલિટિશિયને પણ થાય કે સ્વામી આપણા કરતા ઘણા આગળ છે. દરેક દરેક ક્ષેત્રમાં સ્વામીની બહુ જ વિશેષતા છે. એક જ વ્યક્તિ આટલા જુદા જુદા ફિલ્ડમાં આવી શકે છે ને આટલું પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે છે. સ્વામી છે ને એમને પ્રમુખ નથી થયા, એ પટ્ટાવાડામાંથી પોતે પ્રમુખ થયા છે. પેલા પટ્ટાવાડો થયો ને પેલા એમને એમ પેલા પોતાના પિતાના ગાડી પર બેસી ગયો, એને કંઈ ના આવડે પણ એ જ્યારે પોતે એમાંથી આમ પેલા માર ખાતો ખાતો લાત ખાતો ખાતો ઊભો મોટો થાય, એને બધી ખબર કે પેલા પટ્ટાવાળાને પણ પ્રશ્ન શું છે એ બધી સ્વામી બાપાને ખબર પડતી હોય છે, કારણ કે એમાંથી પસાર થયા છે. બાપા સારંગપણે પણ કોઠારી બન્યા છે અને એ વખતે પરિસ્થિતિમાં જ્યારે કંઈક એની હાડમાળીમાં બાપા જે આખું સંચાલન કર્યું છે, એટલે આજની તારીખે પણ સ્વામી બાપા બધાના એકને એક નાનામાં નાના પેલા વ્યવહારના પ્રશ્ન પોતે જાણે છે. આ તો વ્યવહારિક વાત થઈ, સ્વામી બાપા સાંસારિક સલાહ પણ એટલી સુંદર આપી શકે છે. આપણા એક બહુ મોટા શહેરના કાર્યકર છે અને એમને તો સાધુ જ થવું હતું. બાપા કહે કે ના, કે તને તો પણાવવું જ પડશે, તો સંસ્થાની આવી સેવા કર. પેલા ભાઈ બહુ જ ના પડી કે સ્વામી જો પરણીશ તો સંસ્થાની સેવા નહીં થાય, પેલી તો કેવી નીકળે ક્યાં આપણે કંઈ ખબર પડે છે, અને એની પછી ડિમાન્ડ હોય કે મને અહીંયા લઈ જાય, અહીંયા ફરવા લઈ જાય, મારે આ જોવું છે ને આ ખાવું છે, મને તો કંઈ પોસા નહીં. આપણે તો ભજનનો જીવ સંસ્થામાં જોડાયેલા વર્ષોથી, એ પોતે જે ક્ષેત્રમાં ફરતા હતા એ ક્ષેત્રમાં મંદિર ના થયું, સંતો નહોતા આવ્યા ત્યાં સુધી આ જ હરિભક્ત બધે ઠેર ઠેર કથાવાર્તા કરે. આજની તારીખે કથાવાર્તા કરે આપણે લાગે કે સાધુ કરતા કથા કરતો એવી રીતે, આમ નિષ્કર્ષણની કવિ કડીઓ બધી આવે, એટલે મહારાજના પ્રસંગો એવા આવે, એવું સરસ ઉપદેશ આપે, બહુ સુંદર કથાવાર્તા, એકદમ પીડ કાર્યકર. એ કાર્યકરને જ્યારે બાપા કહે છે કે સાંઈ મારે લગ્ન કરવા જ નથી, બાપા કહે કે તને એવું પાત્ર શોધી આપીશ કે જેના જીવનમાં જગત જ નથી. અને બાપાએ પછી એવું પાત્ર પણ છોડી આપ્યું, એક કંઈક સાધુના બહેન જ હતા, એમને ગોઠવી આપ્યું. પછી જ્યારે સગાઈને બધું થઈ ગયું, આ યુવકને બાપા મને લાગે સુરતમાં અડધો કલાક સુધી ઉપદેશ આપે છે, સલાહ આપે છે કે પોતાની પત્નીને કેવી રીતે રાખવી, એને ટાઈમે ટાઈમે કેવી રીતે રાજી રાખવા, ક્યારે બહાર ફરવા લઈ જવા, એને એના બર્થડે ઉપર અથવા એના એનિવર્સરી ઉપર શું શું અપાવવું કરવું, વાસણ કુસણ એ ટુ ઝેડ. એ એને પોતાના શબ્દમાં કહે છે કે કદાચ કોઈક પિતા હોય અને પોતાના બાળકને પણ શિકામણ નથી આપી શકતો. આપણે જોઈએ છીએ પિતા જ પોતાના ધંધામાં અને વ્યવસાયમાં બધા રસપસ રહેતા હોય છે, આજે કેવો પિતા પોતાના બાળકને શાંતિથી બેસાડીને આમ સમજાવે છે કે જો જીવનમાં આ પણ પ્રસંગો આવશે, આવું આપણે ધ્યાન રાખવું, આવે તે કરવું, કોણ કરે છે? સાહેબ આપણે કે પેલા આ ભાઈ કે જેમ પિતા પોતાના બાળકને આમ શિખામણ આપે એવી રીતે એ ટુ ઝેડ આપણે લાગે કે આ સત્પુરુષ છે, અષ્ટંગ બ્રહ્મચારી છે, ત્રિકાળમાં પણ શ્રીનો સંકલ્પ થયો, આવું ક્યાંથી જાણી ગયા? આપણે પેલી અભિજ્ઞાન શાંકુતલની વાત કરી હતી ને, કાલિદાસનું જે સર્વસ્વ નાટક, એમાં પેલા કણવ ઋષિની વાત કરી હતી કે શકુંતલાને પોતે વિદાય આપે છે, એ વખતે જે ચાર શ્લોકની વાત કરે છે એમાં જે ઉપદેશ આપે છે કર્ણ કે તું હવે ત્યાં જાય છે તો ત્યાં કેવી રીતે રહેવું, તારી બહેનપણી સાથે કેવી રીતે રહેવું, તારી સાસુ તારી સાસુ છે, તારી માં છે એમ તારે સમજવું, તારા સસરા છે, તારા બાપ છે એ રીતે રહેવું, તારે તારી જે સહપત્નીઓ છે, એ વખતે રાજા બધા હોય એટલે ઘણી બધી પત્નીઓ રાખે, એ તારી સહપત્ની ઉપર તારી સખી છે, તારે જે વડીલ છે દાસ ભાવે રહેવું, તારે કરતા જે નાના છે તારે ગુરુ ભાવે રહેવું, એને શિખામણ આપી, આમ કરું તેમ કરું, બધી જે શીખ આપે છે. અંતે પોતે બોલે છે કણવ ઋષિ કે આમ તો અમે વનવાસી છે, એટલે વનકૌસોપી લૌકિક જ્ઞા વયમ, કે આમ તો અમે ભલે વનવાસી હોય એટલે કે વનમાં રહેતા હોય છતાં પણ લૌકિક જ્ઞા વયમ, એટલે કે લોકની રીત ભાત બધું અમે જાણીએ છીએ, એમ સ્વામીશ્રી પણ આ લોકની બધી રીત કેટલો અનુભવ છે વિચાર તો કરો. આજે દેશ પરદેશમાં વર્ષોથી ફરે છે, ખાલી 33 વર્ષનો છેલ્લો તમે અનુભવ તમે લ્યો બાપાનો, 33 વર્ષ બાપા જે દેશ પરદેશ 50 દેશોમાં ફર્યા છે, કેટલા બધા માણસોના સંપર્કમાં આવે છે. આજે સંસારમાં એક પણ પ્રશ્ન નહીં હોય કે જે બાપાને કાને નહીં પડ્યો હોય. રોજ બાપા જો 150-200-300 માણસને મળતા હોય, કેટલા પ્રશ્ન આવતા હશે, કેટલા પત્રો, કેટલા ફોન, એ દરેકે દરેક હરિભક્તોના નાના મોટા, હરિભક્તોની બહારના પણ કેટલા પ્રશ્ન. આજે બાપા પાસે કીડિયાભાઈથી માનીને કલામ સુધી પ્રશ્ન પૂછવા માટે આવે છે. કલામ પણ અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપ્રમુખ એ બાપા પાસે આવીને 2 કલાક સુધી વાત કરી કે અમારું વિઝન 2020 કેવું છે. બાપા પાસે જે દિલ્હીમાં બાપા 3 વર્ષ પહેલાં ત્યાં હતા અને ભારતનું આખું જે એમ વિકાસ કઈ રીતે કરો, ભારત વિકસિત દેશ કઈ રીતે બને, એના માટે બાપા પાસે 2 કલાક ત્યાં ફાળવીને વાત કરી કે હવે મારા માટે કઈ રીતે અમારે આગળ વધવું. 500 ભારતના જે મહામનીષીઓ ટોપ થિંક ટેન્ક એ લોકો ભેગા મળીને જે 5 સિદ્ધાંતો નક્કી કરેલા કે ભારતને હવે આગામી 20 વર્ષમાં આપણે વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવવો છે, એ જે 5 મુદ્દા લોકો નક્કી કરેલા એમાં પણ બાપાએ છઠ્ઠું ઉમેર્યું કે તમે આજે એજ્યુકેશન ને હેલ્થ પછી ઇન્ફોર્મેશન એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રિટિકલ ટેકનોલોજી આ 5માં પણ તમારે ફેઇથ ઇન ગોડ એ તમારે ઉમેરવું જોઈએ, એ સલાહ બાપા કલામ પાસે પણ કલામને પણ આપી શકે છે. અને સામાન્યમાં સામાન્ય પેલો ખેડૂત હોય એને રિક્ષા કેવી લેવી કેવું કરવું એવો પણ પ્રશ્ન બાપા પાસે આવે છે. બાપાના મુખ જે પ્રશ્ન બધા આવતા હોય છે, બિલ ક્લિન્ટનમાં બાપાને પૂછી શકે છે કે ક્લોનિંગ માટે તમારો શું અભિપ્રાય છે. ક્લોનિંગ એટલે પહેલાં થોડાક વર્ષો પહેલાં આખું જગ્યું હતું કે અમુક સાયન્સમાં એવા હવે નવા નવા બધા સંશોધન થાય છે કે એક જ પ્રાણીમાંથી અમુક તમે સેલ કાઢી લો તો એ જ પ્રાણીનું ડુપ્લિકેટ કોપી થાય, ઝેરોક્સ કોપી, એ ટુ ઝેડ બધા જ, એને ડીએનએ ને બધું જ અને એન્ઝાઇમ્સ બધું જ સરખું હોય. આવું હવે નવું સંશોધન થયું છે, લોકો ઘેટા બેકરા ઉપર તો પ્રયોગ તો થઈ જ ગયો એકદમ સફળ. માનવ માટે પણ આવી તેની ચર્ચા ચાલતી હતી કે તમારો જે ચહેરો હોય, તમારી જે વાળ હોય, તમારી જે આંખનો કલર હોય, એ ટુ ઝેડ બધું જ તમારા જેવી જ કોપી તમારી તૈયાર થઈ જાય બીજી. તો આ તો આખું આમ આખા વિજ્ઞાન જગતમાં આમ બધાને હચમચમાઈ દીધા હતા. કે આવું જો સંશોધન થાય તો શું થાય, કદાચ બીજા કોઈ સદામ હુસેનને બીજા ઊભા કરે તો, બિન લાદને બીજા ઊભા થઈ જાય તો, આખી ફોજ તૈયાર થઈ જાય. તો એના માટે બહુ ચર્ચાસ્પદ આખો વિષય બની ગયો હતો. એ વખતે બિલ ક્લિન્ટન બાપાને પૂછે છે કે તમે ક્લોનિંગ માટે તમારો શું અભિપ્રાય છે. બાપા ત્યાં ફ્રીજ સાથે ત્યાં ચેક દેશમાં હતા 94માં. એ વખત આખું જે યુરોપમાં જે સામ્યવાદનું આખું જે વિલીનીકરણ થયું અને પછી ધીમે ધીમે શું કહેવાય લોકશાહી આખી જે વિચારધારા ત્યાં પ્રવેશ કરી, એ વખતે ફ્રીજ કાકા પણ યોગી બાપાને પૂછી શકે છે કે સામ્યવાદ હવે જાય છે તો તમારી દ્રષ્ટિએ કેવો વિચાર, કઈ વિચારધારા આપણે અપનાવી જોઈએ સફળ સરકાર માટે. આવા દેશના ધારાધોરણ માટે પણ લોકો પૂછી શકે છે. અને સામાન્યમાં સામાન્ય જો કેટલો ગાંડો માણસ હોય એના માટે પણ બાપા પોતાને કાન ધરી શકે છે. બાપા ત્યાં સારંગપુરમાં હતા અને બાપા મંદિરમાંથી સ્મૃતિ મંદિર તરફ જતા હતા અને રસ્તામાં કોઈક આમ જુવાન છોકરો કંઈક આવી ગયો, આમ જુવાન આમ આજનો કંઈક માણસ હશે, અને બાપા પાસે આવ્યો ને એકદમ કંઈક બોલવા માંડ્યો, એકદમ અસ્પષ્ટ બોલે, આમ કંઈક સમજાય નહીં કે આ શું કહેવા માંગે છે. બાપા કાન ધર્યો આમ વ્યવસ્થિત ફરી કે શું શું એમ પૂછ્યું. પછી ત્યાંનું કંઈક આપણે કંઈક જાણીતા આવ્યા આરુણી ભગત જેવા કોઈક, અને બાપાને કીધું કે બાપા આ કોણ છે, આ તો ગામનો ગાંડિયો છે, આ તો ગાંડો છે, એ તમે શું કહેવાય માટે ટાઈમ વેસ્ટ કરો છો. એટલે પેલા ભાઈને કંઈ પ્રશ્ન પૂછ્યો, બાપાને પકડાતો નહોતો કે આ પ્રશ્ન શું છે. બાપા કે ભલે ગાંડો હોય પણ ગાંડાને કંઈ પ્રશ્ન હોય કે નહીં, કલામને જ પ્રશ્ન હોય કે ગાંડાને પણ પ્રશ્ન હોય કે નહીં. એટલે બાપા આગળ પણ કેટલાક આવા સાવ ગાંડા જેવા પ્રશ્ન આવતા હોય છે. તમે જાણો કે જેમ આવા મોટા મોટા પ્રશ્ન આવે ને એમ આવા પ્રશ્ન પણ કેટલાક આવતા હોય છે. બાપાના મનમાં જરાય રહેતું નથી કે હું કેવા બધા પ્રશ્નોનો ઉકેલ આપું. દરેક દરેક પ્રકારના પ્રશ્ન, વાહન મારે કેવું લેવું, વાહન લેવું એટલે બાઇક લેવું કે સ્કૂટર લો, બાઇક લો કે ગાડી લો, બાઇકમાં પણ પછી બાઇક પેલું કાઇનેટિક લો કે પછી મોટા બાઇક લો, એમાં નવું લો કે જૂની લો, સેકન્ડ હેન્ડ લો, આવા પ્રશ્નો આવા પાસે આવે. ભણવાનો હોય કે આગળ ભણું કે નહીં, MBA કરું કે પછી BBAથી ચલાવી લઉં, કે પછી આગળ હવે CA પણ કરું, કરું તો પછી અહીંયા દેશમાં રહીને કરું કે બહાર રહીને કરું, અહીંયા જ્યારે બીજે કોલેજમાં જાઉં ત્યાં ડોમેટ્રીમાં રહું કે પછી ઘરે રહ્યા રહ્યા ભણું, અથવા તો પછી કંઈ નોકરી ધંધાની વાત આવે કે ધંધો લઉં કે પછી નોકરી કરું, નોકરી કરું તો પછી ક્યાં દૂર રહીને આઉટ ઓફ સ્ટેટ પણ જાઉં કે પછી ગુજરાતમાં રહીને જ કરું, ધંધો કરું તો પછી ધંધામાં પણ ખેતી કરું કે ધંધો કરું, ધંધો કરું પણ એકલો કરું કે પછી પાર્ટનરશિપમાં કરું, અને ધંધો કદાચ ના ચાલતો હોય તો પછી ધંધો સમેટી લઉં કે પછી નવો લઉં કે એમાં એમ જ ચાલુ રાખું, નફો ના થતો હોય તો પણ. ક્યારેક તો એવું થાય કે સ્વામીશ્રીને આગળ આવા પ્રકારના પ્રશ્ન આવે, પેલો કે મારે સ્વામી સાધુ થવું કે પછી મારે ભણું લગ્ન કરવા. ક્યારેક જ્યારે પણ કોઈ યુવક પછી આવે કે બાપા સાધુ થવું કે લગ્ન કરું, બાપા ત્યારે કે લગ્ન જ કરી લેતું, જો મનમાં દ્વિધા હોય તો સાધુ થવું નથી આપણે, સાધુ થવું કે લગ્ન કરું, લગ્ન કરું તો પછી આની સાથે કરું કે આની સાથે કરું, અને ક્યારેક તો છૂટા લેવું છૂટાછાટા લઈ લો કે પછી ચલાવું એવા પણ આવે. ક્યારેક છોકરા ના થતા હોય તો છોકરા ના થતા માટે પ્રયત્ન ચાલુ રાખો કે પછી સાંખ્ય કરી નાખો, દત્તક લેવા, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરવું, એટલે બીજા કોઈક માતા દ્વારા પણ ટેસ્ટ ટ્યુબ દ્વારા એ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન દ્વારા પણ પુત્રની જન્મ થાય છે. એના માટે બાપા પત્ર આવ્યો હતો કે બાપા અમારા દંપતિ એવું છે કે અમારાથી જન્મ થાય બાળકનો જન્મ થઈ શકે એમ નથી, એટલે માતા અમે પસંદ કરીએ એમાં પેલું એનું આદાન થાય, એમાંથી એને જે જન્મ ગર્ભધારણ થાય એ છોકરો પછી અમારો બને. પણ કેવી માતા અમારે પસંદ કરવી, ચાર માતાનું સિલેક્શન હોય બાપા પાસે, કે આ માતા છે ને આ લક્ષણ છે ને આ હેતુ છે, તમે કેવી માતા અમે પસંદ કરીએ એના દ્વારા અમે છોકરાનો પ્રાપ્તિ અમે કરીએ, આવા પ્રશ્ન બાપા પાસે આવે. કેટલાક એવું કે સ્વામી નવું ઘર લેવું કે પછી નવું ઘર બનાવો કે ભાડે લો, બીજું જૂનું લેવું, ઘર લેવું જોઈએ તો પછી ભાડે લો કે પછી પોતાનું કરીને લેવું, મોર્ગેજ કેટલાનું કરવું, કેટલું ડાઉન પેમેન્ટ કરવું, આવા પ્રશ્ન બાપા પાસે આવે. કેટલાક તો કે ભાઈ ગામડામાં રહેવું કે શહેરમાં રહેવું, શહેરમાં રહો તો પછી અહીંયા દેશમાં રહો કે પછી પરદેશમાં રહો, પરદેશમાં પણ અમેરિકા કેનેડા કે ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં પણ હ્યુસ્ટન કે શિકાગો. આવા તો દરેક દરેક પ્રશ્નમાં બાપાએ એકદમ સચોટ દર્શન માર્ગદર્શન આપે છે. અર્જુને જે દ્વિધા હતી કે મારે આ કરું કે આ કરું, એને એ મનમાં જોતી કે તમે એક ટૂંકમાં મને કહેજો, બસ મારે જાજુ જાણવું નથી, મને એક ઉપર તમે નિર્ણય મને આપો. અર્જુન શું કહે છે, દરેકની આપણી જે દ્વિધા હોય છે કે તદ એકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો અહમ આપનું યાદ, કે મારું જે શ્રેય રહેલું છે એવું તમને એક વાત કરો, યજ શ્રેય એ તોર એકમ તન્મે બ્રુહિ સુનિશ્ચિતમ, મારું જે જ્યાં શ્રેય રહેલું છે પરમ શ્રેય એવું તમને સુનિશ્ચિતમ મને બરાબર નક્કી કરીને મને તમે કહો. મારું મન માનતું નથી કે મારે જ્ઞાન કરું કે કર્મ કરું. એમ સ્વામી આપણા સંપર્કમાં જે પણ કોઈક આવે બધા પાર્થિવ છે ને, જેમ પેલો પાર્થ હતો એમ આપણે પાર્થિવ છે, પાર્થ ઈવા, પાર્થ જેવા છે. એટલે આપણા માટે પણ જ્યારે એના માટે જ્ઞાન અને કર્મ, આપણા માટે સ્કૂટર કે બાઇક, ધંધો કે નોકરી, સાધુ કે લગ્ન જીવન, એમ આપણા જીવનમાં આપણે થાય કે હવે મારે આ કરું કે આ કરું, સમય તરત હાજર થાય કે આજ કરો બસ, અને ખાલી એટલું જ કહેવાનું હોય આજ કરજે, છતાં પણ એ જે રાહત થઈ જાય કે સ્વામી સ્વામી કીધું ને બસ, હવે બીજો બધા જ વિચાર બંધ કરના કારણે પછી સ્વામી બાપા એકવાર કહી દીધું એટલે એમાં પછી જંપલાવન આંખ મીચીને જંપલાવવાનું જ હોય, હરિભક્તોને એવી નિશ્ચિંતતા આવી જતી હોય છે. એટલા માટે તો એ લોકોને હરિભક્તોને જરાય સંકોચ થતો નથી કે નાનામાં નાના મૂંઝવણના પ્રશ્નો બાપા ઘર રજૂ કરી શકે છે. આપણે વાત ના કરીને કે પેલા ગાંડા જેવાનો પ્રશ્ન હોય કે નહીં, તો ગાંડા જેવા કેટલાક આપણે પ્રશ્ન લાગે, પણ બાપા એટલા જ ધીરજથી એટલા જ શ્રદ્ધાથી એ હરિભક્તોને સંતોષ આપી શકે છે. સલાહ આપી જ એક વસ્તુ છે, સંતોષ આપવો ને જુદું વસ્તુ છે. એટલે હરિભક્તોને કેવું મનમાં હોય, એક ભાવનગરના હરિભક્ત હતા, બાપા ઘર આવ્યા, બાપા કે પત્ર લખ્યો કે મારી બીબી કે સફેદ વસ્તુ કંઈ ખાતી નથી, માટે બરાબર ખાતી થઈ જાય એના માટે આશીર્વાદ આપો. આના માટે બાપા ઘર પત્ર લખ્યો. બીજો એક ભારપરા નામના કંઈક ગામ છે, એમાં એક સામાન્ય ખેડૂત બાપાને પત્ર લખે છે કે મારે કૂવો ગાળવો છે, એમાં કામ ચાલુ મેં કરેલ છે, તો તેમાં બરાબર પાણી આવે એના માટે આશીર્વાદ આપો. હવે કૂવો ક્યાં ગાળવો એના માટે પણ હરિભક્ત આવતો હોય છે, મેપ આવે, પેલું ખેતી ખેતરનો મેપ લઈને આવે, બાપા કે તમે આંગળી મૂકો ત્યાં મારે કૂવો કરવો છે, બસ આવા પ્રશ્ન પણ બાપા પાસે આવે છે. એક સરસવણી નામના સરસવણી ગામના એક યુવક આવે છે, બાપાને કેવો કેવી વાત કરે છે કે હું એક બજાજ સ્કૂટર લેવાની ઈચ્છા ધરાવું છું, તો તે અંગે મને સ્કૂટર અંગે તમે યોગ્ય માર્ગદર્શન આપો. મને મારે બજાજ સ્કૂટર લેવાની ઈચ્છા છે, હવે મારે સ્કૂટર અંગે તમે માર્ગદર્શન મને આપો. એક જામનગરના એક એકદમ સામાન્ય એકદમ ગરીબ હરિભક્ત, સાવ સામાન્ય સ્થિતિ, બાપાને વારંવાર એક જ પ્રશ્ન પૂછતા કે મારી રિક્ષા છે ને વારંવાર બગડી જાય છે, તેના માટે મને કંઈ માર્ગદર્શન આપો ને. હવે ત્યાં મેકેનિક પાસે લઈ જાય, ગેરેજ મને બીજું શું કહેવાનું, પણ ના સ્વામી એટલા જ શાંતિ, કેમ કેવી રીતે બગડે, શું થાય છે, એકદમ ધીરેથી બધું જ પૂછે. એક અનામી હરિભક્ત, અનામી, એક જ તારીખની અને એક જ સ્થળેથી એક સાથે ચાર ચાર પોસ્ટકાર્ડ લખે છે બાપાને, ચાર ચાર પોસ્ટકાર્ડ લખે. પોસ્ટકાર્ડમાં શું લખે છે કે દયા કરીને મારા માથે ટાલ પણ ટાલ પડી છે, એમાં વાળ ફરી ઉગે એવા આશીર્વાદ તમે આપો. એક સાથે એક જ સ્થળેથી એક જ તારીખના એક સાથે ચાર પોસ્ટકાર્ડ લખે છે કે મારા માથે ટાલ આવી ગઈ છે, હવે વાળ બરાબર ઉગી જાય, એના માટે તમે કંઈક માર્ગ બેસો. ચાર ચાર પોસ્ટકાર્ડ લખે તો ટાલ જ આવી જાય ને, એક લખો ને ચાર તું ખોટા બગાડે જ બીજા ત્રણ. સ્વામી એટલા જ ધીરેથી. એક વાર પેલા હરિભક્ત પેલા સોડા લેમનની લારી વાળા હતા, બાપાને પૂછે કે સ્વામી ફ્રીજ લઉં કે નહીં, આવું પણ બાપાને પૂછવા માટે આવે છે. એક હરિભક્ત તો હદ કરી નાખી, બાપા ડુંગળીમાં હતા, સોરી નાપાડ હતા, 73 સાલનો પ્રસંગ છે. બાપા વૈશાખ મહિનામાં ત્યાં નાપાડ જાય છે અને નગરયાત્રા પછી બાપા ત્યાં નાના મંદિરમાં આવે છે. અને નગરયાત્રા પણ કેવી ભયંકર હતી, ટ્રેક્ટરમાં ફરવાનું, સખત તાપ, આજુબાજુ બધા યુવકો નાચે અને બધા ઘોંઘાટ થાય, ધૂળ બધી ઓઢે અને ધૂળ ખાતા ખાતા ઘોંઘાટમાં ગીરદીમાં પડાપડીમાં બાપા ધીમે ધીમે ધીમે ત્યાં મંદિરમાં આવે છે. મંદિર નાનું અને હરિભક્ત બધા ધસાડો કરે, પડાપડી કરે, કોઈની શિસ્તમાં કંઈ ગરાગમ નહીં, અને એક પછી બધા ઉપરા ઉપરી બધા આવે. એવામાં એક યુવક આવ્યો એની એક બેગ લઈને, અને બાપા ઘર બેગ ધરે છે અને યુવક પેલો કહે છે કે બાપા બેગને આશીર્વાદ આપો ને તૂટી ના જાય. આવું હોય ને, એક તો પેલો નગરયાત્રા અને એમાં ભીડ અને અશિસ્ત, બાપાને તો શિસ્ત અત્યંત પ્રિય છે, એના ખૂબ આગ્રહી હોય છે, આવા સંજોગમાં પીતો જતો રહે અને એમાં આવો આવે માણસ, આમ શું થાય, આમ ટાંકી ફાટે કે નહીં. અને વિચાર કરો સ્વામી શ્રી કેવા આધ્યાત્મિક પુરુષ છે, કેવા આધ્યાત્મિક ટોચે બેઠા છે, આવું કંઈ પૂછવા આવે, આમ પોતાનું કંઈ સ્ટેટસમાંથી તો કંઈક આમ હોય કે નહીં, કે આપણે તમને કે મને કોઈ સમજતું નથી, ત્રાસી જાય આપણે, આ માનસિક ત્રાસ છે. બાપા જે ભીડો વેઠે છે ને આ માનસિક ભીડો છે, વિચાર કરો પોતાનું ક્યાં કેવું લેવલ છે. નિજાત્મનમ બ્રહ્મરૂપની વાત આપણે કરીએ છીએ અને પછી મારી બેગની તમે આશીર્વાદ આપો ને, મારે ટાલ પડી ગઈ છે, મારા બેબી સફેદ વસ્તુ ખાતી નથી, આમ આવા પ્રશ્નો બાપા પાસે પણ લાવી, છતાં પણ બાપાને જરાય એવું થતું નથી કે મારું જે લેવલ છે એના કરતાં મારે નીચે આવવું પડે છે. સાવ સામે આ ગુણાતી સત્પુરુષનું એક લક્ષણ છે. બાપા 2001 સાલમાં ત્યાં ફાર ઇસ્ટના દેશોમાંથી જઈ અને પાછા મુંબઈ આવ્યા. એવામાં એક યુવકે બાપાને પત્ર લખ્યો, અમદાવાદનો યુવક હતો. પત્રમાં શું લખેલું કે બાપા એક બહુ જ ખોટી વસ્તુ થઈ રહી છે. ખોટી વસ્તુ શું થઈ રહી છે કે શાહરૂખ ખાન અને ઐશ્વર્ય રાય લગ્ન કરવાના છે અને આ બહુ જ ખોટું થઈ રહ્યું છે. કેમ? કારણ કે મારાની સાથે લગ્ન કરવાના છે. આવો પત્ર એક યુવકે બાપાને લખ્યો. બાપાએ બે વાર વાંચ્યો, પેલા ખબર ના પડી કે આ કોણ છે, આ ખાન ભાઈ અને આ કોણ છે આ બેન. તો પછી બધી તપાસ કરી બધી, બાપાને ક્યાંથી ખબર આવી બધી. એટલે ભાઈ સંતને પછી એક પત્ર આપ્યો બાજુમાં. બાપા સંત કે સ્વામી આ પત્રનો જવાબ ના પડે ને, ગાંડો છે, કે આનું કોણ સાંભળે. બાપા જે બોલે ને કે આનું, પેલા યુવકે કીધું કે આનું કોણ સાંભળે. બાપા કે ગુનાતી સિવાય કોઈ ના સાંભળે. અને હકીકત છે કે આવા બધા પ્રસંગોમાં પણ સ્વામીશ્રી કેવું માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. બાપાને આ છે ને આજે માર્ગદર્શન પૂરું પાડે છે, ગુનાતીત પણ જ છે એમનું. બાકી તો જે જીવનું જાણીને એ પોતે માર્ગદર્શન આપી શકે છે એ કોઈની તાકાત છે? જ્યારે કોઈ માણસ આપણી સામે આવે, આખી જિંદગી નિર્ણાયક પળોમાં અહીંયા આવીને ઊભો રહ્યો હોય કે સાહેબ મારે હવે આ બધો ધંધો અહીંયા બંધ કરીને પરદેશ જાઉં કે નહીં, એના માટે જીવન મરણનો પ્રસંગ છે. આખી જિંદગી એને જે પણ કંઈ મહેનત કરી હોય, કમાણી કરી હોય અને એક પલના મૂકે છે ને, બાજુ બાજુ કેટલું મોટું રિસ્ક છે. સ્વામીશ્રીના એક વચન એ આ બાજુ કે આ બાજુ ફરવા માટે તૈયાર છે, એ વખતે કેટલો વિશ્વાસ હશે સામે. અને સાંઈબાપા એ બરાબર એનું ભૂત ભવિષ્ય વર્તમાનકાળનું જાણીને, એનું જીવનું જાણીને એ પ્રમાણે માર્ગદર્શન આપતા હોય છે. એટલા માટે સાંઈબાપાને તમે આમ જુઓ ને કે કેમ આને આમ વાત કરીને, કેમ આને વાત કરી, બાપા જીવનું જાણે છે. બે પ્રસંગ ઉપરાઉપરી બોમ્બેમાં આ વર્ષે થયા હતા. બાપા ત્યાં જોડી ઉત્સવ કરવા માટે ત્યાં ગયા હતા. પછી બાપાની મુલાકાતમાં 17મી જાન્યુઆરીના પ્રસંગ છે. બે પ્રસંગ ઉપરાઉપરી એક સરખા થયા, સરખા કેસ આવ્યા, છતાં બાપાએ તદ્દન જુદું ત્યાં જુદો નિર્ણય આપે છે. એક હરિભક્ત આવ્યા, પોતાના 22-23 વર્ષના યુવાનને, એકદમ સ્માર્ટ છોકરો, બાપા આગળ ધડે છે અને કહે છે, બાપા કે આ નોકરીમાં નોકરી કરે છે તેને એક સાઉથ ઇન્ડિયન છોકરી સાથે હેટ થઈ ગયું છે અને છોકરીના મા બાપ માનતા નથી, હવે શું કરવું? છોકરો યુવાન છે, નોકરી કરે સાઉથ ઇન્ડિયન સાથે, એને પ્રેમ થઈ ગયો છે, હવે મા બાપ છોકરીના મા બાપ માનતા નથી, કરું શું? બાપા કે મૂકી દઉં, પર નાતની અને બીજા પ્રદેશની છોકરીને આપણી સાથે ફાવે નહીં, તમારું સાચવે નહીં, મા બાપની સેવા ના કરે, માટે મા બાપ બે રાજી નથી એટલે આપણે વિઘ્ન આવશે, ભૂલી જાઓ. આવી સલાહ બાપા પેલા યુવકને આપે છે. તરત જ એની પાછળ જ બીજા હરિભક્ત આવે છે, નેક્સ્ટ એપિસોડી નેક્સ્ટ સેમ રજૂઆત. બાપા પેલા હરિભક્ત કહે, સ્વામી આ મારો દીકરાને અહીં મરાઠી છોકરી સાથે હેત થયું છે, પેલી સાઉથ ઇન્ડિયન હતી, આ મરાઠી છે, મરાઠી છોકરી સાથે હેત થયું છે, સંસ્કારી છે, ઘર સારું છે, કુટુંબ પણ સારું છે, છોકરી પણ સારી છે, છોકરીની મા બાપ, છોકરીના મા બાપ અને છોકરીના મા અને સગા સંબંધી બધા રાજી છે, પણ એનો બાપ આડો પડ્યો છે, શું કરું? બાપા શું કહે છે કે તું રાહ જોજે, બાપ પણ સમજી જશે. છોકરાને હિંમત આપે છે કે તું, તને પ્રેમ છે ને, કે તું રાહ જોજે, બાપા બાપા સમજી જશે. આવા પણ કેટલાય પ્રસંગો બને છે બાપા પાસે, આવા તો કેટલાય પ્રસંગ આવે છે. આજે લવ મેરેજના ભાગી જાઓ, અહીંયા કરું તેવું કરું, કેટલા અંગ્રેજીમાં તો આમ ઢગલા બન, મેં કીધું ને 50% અભ્યાસ ના આવતા હશે, બાકીના 30-40% આના જ આવતા હશે, આની સાથે પ્રેમ થયો, આની સાથે લફરું ચાલે છે ને, રિસ્સો ને, આમ લવ લેટર હોય ને એવી રીતે બાપાને બધું રજૂઆત કે સ્વામી મારે અમે અહીંયા ફરવા ગયા હતા ત્યારે મને આવું કર્યું, પછી અમે અહીંયા ફરવા ગયા પછી મારે બર્થડે પર આને આવું આપ્યું, આવું એ ટુ ઝેડ છોકરીઓ છોકરાઓ બાપાને બધું લખતા હોય, કેટલો વિશ્વાસ. અને બાપા પછી કે જ્યારે મા બાપ ના માનતા હોય ત્યારે બાપા કે તમારો પ્રેમ જો સાચો હોય તો તમારે શાંતિથી મા બાપને સમજાવવા, તમારો પ્રેમ સાચો હશે તો મા બાપ સમજી જશે. આવી સલાહ આપનારા પણ સ્વામીશ્રી છે, તમારો પ્રેમ જો સાચો હશે તો મા બાપ સમજી જશે, નહીં તો પછી ભગવાનની ઈચ્છા અને પછી આપણે અહીંયા ધારે ચાલુ. ક્યારેક તો બાપાએ અમુક તો જાત જાતની બધી સલાહ આપી છે. સ્વામી બાપા એટલા બધા મોડર્ન છે, એટલા લિબરલ છે, મોડર્ન કરતાં પણ લિબરલ, સમજી છે કે અત્યારે બાળકોની માનસિક પરિસ્થિતિ કેવી હોય છે, યુવકોની કેવી પરિસ્થિતિ હોય છે. પોતે તો આમ બહુ જૂની રીત પ્રમાણે ચાલનાર પુરુષ અને એનો આગ્રહ પણ રાખનારા સંતો માટે પણ ખાસ, પણ જ્યારે આવા કંઈક પ્રશ્ન આવે તો એકદમ પોતે દરેકનું મન સાચવી સાચવીને, મા બાપનું પણ સાચવીને, એનું ભવિષ્યનું પણ સાચવીને, એના ભવિષ્યના છોકરાનું પણ સાચવીને, એ બધી રીતે બાપા પોતે સલાહ આપી શકતા હોય છે. બીજા પણ કેટલાક પ્રસંગો છે એ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મનું ક્યારે દર્શન થવાના હતા? એ બ્રહ્માંડમાં એક વખત આવે અને એવો જોગ થઈ ગયો કે મહારાજનું આવવું અને આપણે આપણો જન્મ થયો અને એ રીતે ભગવાનનો સંબંધ થયો, બાકી ભગવાન તો ક્યારે આ બ્રહ્માંડમાં ક્યારે આવ્યા નથી. વર્ષો અનંત કલ્પ વીતી ગયા તો એ ભગવાન આવે એવા નહોતા. પણ આપણા સદભાગ્ય બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણે મહારાજના વખતમાં આપણે આવ્યા. મહારાજ અને ગુણાતીત પરંપરા એ બધા એક જ છે, તે આપણે એમાં પધારી. મહારાજ આપણે ગમે એટલું વિનંતી કરીએ, ગમે આખા અનંત કોટી બ્રહ્માંડના બધા જીવો આરાધના કરે, મહારાજ પધારો પધારો, તોય મહારાજ આવે એવા નહોતા. પણ તોય આપણા કેવા મોટા ભાગ્ય કહેવાય કે આપણે આ મહારાજના મહારાજની દ્રષ્ટિમાં આવી ગયા અને મહારાજ એમને કૃપા કરી છે. આપણી બધી વિનંતી અનંત કોટી બ્રહ્માંડના જીવોની વિનંતીથી ભગવાન પધારેવા નહોતા, પણ ભગવાને સ્વયં કૃપા કરી અને આ બ્રહ્માંડમાં પધાર્યા અને આપણે દર્શન દીધા બધું અને એમને ચરિત્ર કર્યા. ચરિત્ર વિસ્તાર અન્ય ગ્રંથોમાં પણ છે અને આપણને સુખ આપ્યું. આપણા જેવા થયા આપણે, નહીં તો ભગવાન ક્યાં કીડી ને ક્યાં હાથી કોઈ રીતે મેળ ખાય એવા નહોતા. પણ એમને જાતે આપણે મનુષ્ય દેહ ધારણ કર્યું અને બધું આ વાત આગળ ચાલી અને આપણે કેટલા મોટા ભાગે ખરેખર એવા મોટા ભાગે કહેવાય. પણ જો શ્રીજી મહારાજ આપ બધી અહીં પધાર્યા, અનંત લીલાઓ કરી, આ ગઢડામાં કેટલું બધું કર્યું છે, પાર આવ્યો નથી એટલું બધું સુખ આપ્યું છે. અને દાદા ખચર જેવા, જીવા ખચર જેવા ભક્તો, ઉત્તમ ભક્તો હતા, એમને લીધે મહારાજ આવ્યા. મહારાજ કંઈક આવે કોઈ રીતે આવે એવા નહોતા, પણ મહારાજે કહ્યું કે એમના પ્રેમી ભક્ત હોય એને કારણે મહારાજ પધારે છે. અને જો એકવાર અકબર ને બીરબલ બે હતા, તો અકબરે કહ્યું કે ભગવાન તમારા અલ્લાહ કોઈ રીતે અહીં આવે નહીં. પણ કંઈક આવે કેમ ના આવે, અને એમને બધું આયોજન કર્યું અને નૌકા વિહારમાં જતા હતા. અને તે વખતે આપણે એમના કુંવર જેવું પુત્ર બનાવેલું અને નદીમાં નાખી દીધું. એકદમ અકબર કોઈને પૂછ્યા ગાચ્યા વગર, કોઈ પ્રોટોકોલ કંઈ બાજુમાં મૂકીને એ પોતે કૂદકો માર્યો. અને પછી દેખા કે એ તો પુતળું હતું. પછી બહાર આવ્યા અને મહારાજે વાત કરી અને અકબર બાદશાહે વાત કરી કે મને કેમ છેતર્યો, કેમ બધું આ બધું. તો મહારાજ બીરબલે વાત કરી કે તમે કહેતા હતા ને કે ભગવાન આવે, એ પણ એમના લાડીલા ભક્તો હોય એના માટે આપે. જેમ તમે કૂદકો માર્યો તો અમે બધા હતા લઠ્ઠા જેવા, પણ તો કોઈને પૂછ્યા ગાછ્યા વગર તમે પોતે ડાઈવ મારી. એટલે ભગવાન જે જીવા ખાચર, દાદા ખાચર તો પરમ ભક્ત, એમની કેટલીક બધી કસોટીઓ થઈ છે બધું, પણ એમાંથી પાર પડ્યા છે. નિષ્કલંક, નિર્વિવાદ, કોઈ રીતે કંઈ ખામી આવે એમ નહોતા એવા ભક્ત હતા. એટલે મહારાજ 30 વર્ષ રહ્યા આ ગઢડામાં. એનું કારણ જ દાદા ખાચરનો પ્રેમ, એમની ભક્તિ, એમનું સમર્પણ, એમનું બધું જે હતું એને લીધે મહારાજ પધાર્યા. એટલે આ તો બધું થયું. આપણે હવે આપણે શું કરવાનું છે? આપણે આ જે શ્રીજી મહારાજે આપેલા આદેશ, એમના બધા આપેલા નિયમ, એ પ્રમાણે આપણે વર્તવાનું છે, દ્રઢપણે વર્તવાનું છે. અને બસ શ્રીજીમાં જો મહારાજે કહ્યું કે નિશ્ચયને નિયમ હોય તો કોઈ તમને આડા આવે નહીં, અક્ષરધામ સુધી ચાલ્યા જાઓ. એટલે નિશ્ચય તો છે આપણને બધી, અને દ્રઢ નિશ્ચય પણ છે, પણ નિયમમાં જરાક દ્રઢતા રાખવી પડે. નિયમમાં સારધાર દ્રઢતા રહે એને મહારાજે જ ભક્ત કયા છે, એકાંતિક ભક્તો કયા છે. અને એવા એકાંતિક ભક્તો પણ ઘણા બધા મહારાજના વખતમાં હતા, આજે પણ છે. એટલે એવા ભક્તો પણ આપણને ગાઈડલાઈન આપે છે, કેવી રીતે ભક્તિ કરવી, કેવી રીતે શું કરવું, એ અને બધા બધા સાત સાધનો બધા આપણને છે. એટલે આપણા માટે તો સહેલું છે કે આપણે એમના ચીલે ચાલ્યા જઈએ, એકાંતિક ભક્તોના ચીલે ચાલ્યા જઈએ. એ આપણને માર્ગદર્શન ખરેખર આપે છે. અને મોટી બહુ મોટી કૃપા, ભગવાન પધાર્યા. કોઈ રીતે આવવાના નહોતા ભગવાન, કોઈ રીતે, પણ આયા અને સ્વયં આયા અને મનુષ્ય રીતે કર્યું. અને આપણને બધાને કેટલા બધા લાભ આપ્યો. અને આપણે ભક્તિ કરે જ રાખો, કરે જ રાખો, એવી બધી મહારાજે ગોઠવણ કરી, આયોજન કર્યું. અને એમાં આપણે ભરી જઈએ, ભગવાનનો ખૂબ આભાર માનીએ. ભગવાન અહીં પધાર્યા એ એમનો આભાર માની, ક્યાં મહારાજ, ક્યાં આપણે માયામાં ખતપતતા હતા, માન, ઈર્ષા, ક્રોધ એમાંથી બહાર કાઢ્યા, પણ ઉચકીને અને ભક્તિના ફલકમાં મૂકી દીધા. અને આપણે નિરાંતે એક દ્રઢ નિશ્ચય રાખો, દ્રઢ નિશ્ચય ભગવાન છે, સાચા છે, અને એ જ બધું કરે છે, કરતા છે, હરતા છે, એ બધું એમના વિશે એવું ભાવનું કલ્પીને. અને મહારાજ જે આપણે નિયમ આપ્યા છે એમાં રહીએ, અને એ જ પ્રાર્થના.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત જો આ બાળકો ધાણી ફૂટે એવી રીતે મુખપાઠ કરે, એક પણ ભૂલ નહીં, કોઈ ફૂલો ના કાઢી શકે, એ કડકડાટ જવા દે, એ સિદ્ધિ છે. અને આ તો આ જમાનામાં બીજું ત્રીજું હોય એને બદલે આમાં દ્રષ્ટિ પહોંચે. અને મૂર્ત કડકડાટ એક પક્કડ કેવી હોય, આ શબ્દો વિજાતી છે, એ ઘરેલું નથી, પણ તો એ બધા બાળકો ધન્યવાદ આપવામાં આવે છે. આપણને કથા વાર્તાનો અખાડો જામ્યો છે. આપણે તમે જો બાળકોને સાંભળો ને તો આપણને કંઈ બાકી ના રહે, એ બધું ક્રમ બાય ક્રમ બધે બધું કવર કરી લે છે. વચનામૃત મધ્યનું 37મું, સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું. સ્વામિનારાયણ રે સંવત 880ના ભાદ્રવાદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડામધ્યે દાદા ખાચરના દરબારમાં આ તમને દ્વારોરાણી અસરીય વિરાજમાન હતા, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યો જે નિગ્રહ તેને જોર ચાલે નહીં માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કહીને ટળે. આપણે પ્રકૃતિ એટલે સ્વભાવ ટાળવા બહુ મુશ્કેલ છે. મારે ગીતામાં કહ્યું છે જ્ઞાની પણ બધે એના ધર્મ નિયમમાં બધું રહેતો હોય, ચુસ્ત પણ રહેતો હોય, પણ તોય પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે જ રાખે એ બહુ મુશ્કેલ છે. પહેલાં તો પ્રકૃતિ શું છે એ ઓળખવું મુશ્કેલ છે. પોપટનું બચ્ચું હતું એ બિલાડી કે અને પોપટ એનો બાપ કે બિલ્લી આવી તો ભાગ જાના, બિલ્લી આવી તો ભાગ જાના, બિલાડી આવી પાસે આવી ગરું મચેડ્યું નાખે. પણ જો બિલ્લી આવે તો ભાગે, પણ એને ખબર નથી બિલ્લી શું કોણ છે અને કેવું ખતરનાક છે પોપટ માટે એ બધું ખબર નથી, તો મોત પામ્યું. એવી રીતે આપણે આ પ્રકૃતિ સ્વભાવ એ જ તો સ્વભાવમાં જ રહીને વાત કરતો હોય, પછી ક્યાં બીજી વાત છે. માટે સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે. પછી સર્વ જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એમ છે જે એ સ્વભાવ મુકાયા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ અને ઉપદેશના કરનારી ઉપર સાંભળનારી અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. એટલે એક તો સત્પુરુષ જોઈએ જેને બધું સમગ્રપણે જ્ઞાન હોય એ સત્પુરુષ, બીજા થોડા ન્યૂન હોય તો પણ ના ચાલે. મારે એક ગુણાતીતાન સ્વામી કહ્યું કે બધું જ ગુણ હોય, નહીં તો જેમાં જે ગુણ હોય એ જ ગુણ આવે, બીજા ગુણ ના આવે. એટલે સત્પુરુષની વાત, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ બધું જ હોય જેમાં એનો એની વાત છે, તો એમાં દ્રઢ વિશ્વાસ હોવું જોઈએ. આ વિશ્વાસે તો રેતીમાં વાણ ચાલે એવું કહેવાય, અને આ આખું સંસાર બધું વિશ્વાસ જ ચાલે છે. વિશ્વાસ ના હોય જે સોદો થાય નહીં, પડી ભાંગે. વિશ્વાસ જ છે, વિશ્વાસમાં મોટું કામ છે. અંદર ભાઈઓમાં વિશ્વાસ હોય તો જ કામ ચાલે, નહીં તો બીજું ત્રીજું થાય. એટલે એક તો પહેલાં જે સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય એકાંતિક ભક્ત જે ઉપદેશ કરતા હોય એની વાત છે. તો એમાં એના વચનને વિશે અતિશય વિશ્વાસ, વિશ્વાસ નહીં અતિશય વિશ્વાસ હોય કે મારું સારું જ કરશે, ગમે એમ કહેશે, ગમે એમ

અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કે હવે ત્યાં બધી બધું છૂટી જાય, આપણે બધા ગમે એટલું બધું હોય ને અહીંયા સાંભળનાર પ્રીતિ ના હોય અને એના વચન વિશે દ્રઢ વિશ્વાસ ના હોય તો કામ ના થાય. અને આપણે બધાને આ જ ખામી છે. સત્પુરુષ યોગી પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, બધા ભગતજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, એ બધાએ ઉપદેશ તો કર્યો છે, પણ પ્રીતિમાં જે પોતા ઉપર આવે ને ત્યારે પ્રીતિ ગમે એ હોય તો ટળી જાય. મને કેમ કહું, મારો શોક વાઘ અને એ બધા એ બધું કચરપટ્ટી જીમાં ભરેલી હોય એ બધી બહાર નીકળે તો પ્રીતિ તૂટી જાય. પ્રીતિ હોય તો તૂટી જાય, ધડાક દઈને તૂટી જાય, વાર ના લાગે. અને વચન, એને વચનમાં વિશ્વાસ હોય તો પ્રીતિ, સામે પ્રીતિ હોવી જોઈએ, નહીં તો પોતા ઉપર આવે તો બધું છક્કા છૂટી જાય. એ સ્વભાવ મુકાયા સારું, જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચન વિશે અતિશય વિશ્વાસ હોય, અતિશય વિશ્વાસ કે અમારું ભલું જ કરે છે, એ ગમે કઠણ વચન કે બધું પણ મારું સારું જ કરે છે, પરમ હિત હિત મારું પરમ હિતકારી છે, એ મારું ભલું જ કરશે, મને ધામમાં અમારું નિશાન જે રોપ્યું છે એ પહોંચાડશે, એ બધું દ્રઢ વિશ્વાસ હોય. પહેલાં તો ખપ જોઈએ, ખપ હોય ને તો આગળ કામ થાય, નહીં તો આવન જાવન બધું ચાલ્યા જ કરશે અને ચાલતું જ રહેશે. પણ ખપ હોય, એ મુક્તાન સ્વામીને ખપ હતું, ગમે એટલું બધું એને ઘણી કસોટી થઈ પણ પાર પડ્યા મુક્તાન સ્વામી. એટલે એવી રીતે ને પહેલાં ખપ જોઈએ કે મારે આ મોક્ષ કરવો છે, વાત સમજવી પડે કે આ મોક્ષ શું છે, આ સત્પુરુષ મને કહીને શું કહેવા માગે છે, એ બધી વાત આવે તો આગળ વાત ચાલે. જે સ્વભાવ મૂક્યા સારો, જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચન વિશે અતિશય વિશ્વાસ હોય, અતિશય વિશ્વાસ નહીં અતિશય વિશ્વાસ હોય. અને ઉપદેશના કરનારાની ઉપર પહેલાં તો ખપ જોઈએ, ખપ ના હોય તો કાંઈ કામ ના થાય. બધું સમજતા બધું હોય તો એ કામમાં ના આવે, ખપ મારે શું કરવાનું છે, આ જન્મ લઈને મનુષ્ય દેહ ધારણ કરીને મારે શું શું કરવું છે, એ સ્પષ્ટ હોય પછી ખપ જાગે, અને પછી સુધી પછી સત્પુરુષ કામમાં આવે. ને ઉપદેશના કરનારા ઉપર સાંભળનારને અતિશય પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કે પછી કામ થાય, ગમેલા દુઃખીના વચન કે નહીં તો એ જ કહે નહીં, સત્પુરુષ જ કહે નહીં, જાણે કે આ દુખાઈ જશે અને એને પાછો પડશે એવી બધી વાત એ જ કહે નહીં, એ ધીમે ધીમે આ સત્પુરુષ આગળ વધારે ખરા તો પણ ગતિ ધીમી થાય, કીડીની ગતિ. તમારે જેવો ખપ હોય એ રીતે

dolor, verte, averdade. અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન અહીંયા બધે ગોથા ખાઈએ છીએ. એક તો ખપ નથી અને પછી આપણે કંઈ સત્સંગમાં પૂર્ણા ભારે સંસ્કાર છે તો આ સત્સંગ મળ્યો છે, એ તો વાત સાચી. નહીં તો જેવા તેવાને સત્સંગ થાય નહીં. તમે ગમે એટલા પકડીને લાવીને પણ એના સંસ્કાર ના હોય ને એ સત્સંગ થાય જ નહીં, એ આવન જાવન થયા કરે. એટલે આપણા નસીબદાર છીએ, આપણે શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ મારી ઓળખાણ થઈ, એ બહુ નસીબદાર કે આપણે. એટલે અને ગમે વાત હોય એમને ચીટકી રહે વર્ગી રહે એટલું તો આપણે ખરું, એની તો ચીટકવામાં સત્પુરુષ કઠણ વચન કહે ને ત્યારે બધી ગડબડ થઈ જાય છે. પણ એ કરે જ નહીં સત્પુરુષ, જાણે છે કીડીને કણ હાથીને મણ એ રીતે વર્તે છે. યોગી બાપા કેટલા સાચા છે, અમે એમની ભેગા રહેતા તે યોગી બાપા ગોંડલ હતા અને એક યુવક સિનેમા જોઈને આવ્યો યોગી બાપાની હાજરીમાં. કેવું કહે પંતાય સ્વામીએ કાંઈ ઠપકો આપ્યો નહીં, બધું પ્રેમથી એને બધી સમજાવીને સાચી વાત કરી. એટલે આપણને બધી કેટલી ગડબડ હોય તો આપણને સાચવે છે એ સત્પુરુષને, એમનું એ સ્વભાવનું પ્રધાનપણું છે. એ તમે જે સત્પુરુષના યોગમાં ગમે હોય એ સાચી જ લે. તમે ગમે તોફાન કરો પછી તમે સાચી જ લે. ખોલે ખાલી એને ચીટકવું રહ્યો પડે, છોડે નહીં તો આપણે સચવાઈ જઈએ ને મોક્ષ થાય. આ મોક્ષની દુકાન છે. બીજું બધું જે યોગી આપણે એ તો આ નસીબમાં લોટરી ખોલવાની હોય ને નસીબમાં, પણ તો ખુલે નહીં. આ સત્સંગ છે, સત્સંગમાં એ અવરે માર્ગે તો એ ચડાવે નહીં. ખાસ બધું સમજો કે તારે લોટરી હાથમાં લાગવાની હોય જ્યોતિષે કહ્યું તો નહીં લાગે. આ દુકાન જુદી છે, આ મોક્ષની દુકાન છે. અને ઉપદેશનો કરનાર હોય તે ગમે તેટલા દુઃખીને કઠણ વચન કે પછી બધું કામમાં આવે તો પણ તેને હિતકારી જ માનતો, હિતકારી જ માનતો જાય. સૌરું જ પડે, સૌ બધું સત્પુરુષ ગમે એવું કે સૌરું જ પડે. પહેલાં તો ખપ ખપની વાત છે, ખપ વિના બધું કાંઈ બને નહીં. તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. સત્પુરુષ મળ્યા વિના અને જે જીવ સાથે જડાયેલી પ્રકૃતિ હોય એ કોઈ રીતે જાય નહીં જાય, એ પણ જતી રહે. એવા સત્પુરુષ મળવા જોઈએ તો તમારે બધું કાઢી નાખે. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય અને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કે, આ બધી તૈયારી હોવી જોઈએ હવે બધી, તો પણ કોઈ રીતે દુખાવો નહીં ને કહેનારાનો ગુણ જ લેવો, નહીં તો બધું કહેતો એ
અવરું પડે કદાચ, કે મને મારામાં શું વાંક છે, મને ક્યાં ક્યાં કરે, બીજાને કહેતા નથી, એ બધું મનમાં કોઈ રીતે ફણવું ફૂટે ને તો બધું તમારું કર્યું કર્યું દૂરમાં થઈ જાય. એટલે મહારાજે કહ્યું કે સત્પુરુષે સ્વભાવ ટાળ્યા સારું, ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં, ને કહેનારાનો ગુણ જ લેવો, કહેનારા ગુણ જ લેવો, એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તો પણ તે ટળી જાય છે, એટલે કામ થઈ જાય. એટલે આપણને એવા સત્પુરુષ મળ્યા છે, શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સાહેબમાં, એટલે આપણે તો કામ થઈ ગયું છે. આપણે બસ એનો વર્ગ્યા રહેવું એટલું જ. ઇતિ વચનામૃતમ, એ રીતે બધાનું સારું થયું વચનામૃતમ.

0: રામા શ્રી હરિએ મુક્ત મુનિ અને બ્રહ્મ મુનિને વાત કરતા કહ્યું, મુક્તાન સ્વામી અને બ્રહ્માન સ્વામી એમને વાત કરી, સ્પેશિયલ બોલાવીને શું વાત કરી, શુદ્ધ થયા વગર ભગવાનનો પ્રતાપ જુએ તો પણ ઉત્તાપ રહ્યા કરે. એટલે અંતઃકરણ શુદ્ધ થાય તો જ ભગવાન સામે હોય તો મેર પડે, નહીં તો ભગવાન સામે હોય તો ભેગા રમતા હોય તો ઉત્તાપ ના મટે. એટલે અંતરમાં જે ઠંડક રહી જોઈએ ના રહે, અથવા ચણ ઉતર થાય. એટલે ટૂંકમાં જો એક તો ઉપાસના હોય અને નિર્વાસનિક હોય, બીજી કોઈ ઈચ્છા ના રહે ભગવાન સિવાય, તો એ શુદ્ધ થયું કહેવાય. નિર્વાસનિક, બીજે કંઈ વાસના હોય તો એ અશુદ્ધિ રહે. અને પછી નિયમમાં સહેલાઈથી વર્તે અને બ્રેક ના મારી પડે, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, બધી બ્રેક સહેજે, બ્રેક માર્યા વગર ગાડી સ્ટોપ થઈ જાય, ઉપડે એવું. એટલે એ રીતે ધર્મ નિયમ પરાય. એ છે ને, ભગવાનનો પ્રતાપ અતિશય સમજાય તો આ બધું એને વર્તવાનું મન થાય, ખેંચતાણ ના થાય, અને સહેજે વર્તવાનું મન થાય, અને વર્તન એ જ જીવન, અને એ રીતે વર્તું એ જ જીવન. આવું થાય શુદ્ધ થયા વગર ભગવાનનો પ્રતાપ જુએ તો પણ ઉત્તાપ રહ્યા કરે. શુદ્ધ થવાનું કારણ ખપ અને વિશ્વાસ છે. વિશ્વાસ મોટી વાત છે. ભગવાનમાં આપણે છાને છાને અંદર નાસ્તિક ભાવ રહે તો બધું નીકળી જાય, અને દ્રઢ વિશ્વાસ આવી જાય. મહારાજે છેલ્લાના 14માં પણ કહ્યું, એક વિશ્વાસુ છે અને એક પોતાની બુદ્ધિમાં બેસે એ રીતે કરે, બેમાં શ્રેષ્ઠ કોણ છે? મારે વિશ્વાસુ. અને પછી દ્રષ્ટાંત આપ્યું, જેમ રામના વખતમાં રામ ભગવાને વાત કરી કે જે મારો વિશ્વાસ રહેશે એ બધાને હું ધામમાં મોકલી દઈશ, વૈકુંઠ ધામ. એટલે વિશ્વાસ બહુ મોટી વાત છે ખરેખર. જો વિશ્વાસ આપણને આવી જાય ને કામ થઈ જાય. પણ વિશ્વાસ આવતા કંઈક બુદ્ધિ નડે છે, બુદ્ધિ કંઈ કામ કરે છે. એટલે બુદ્ધિને તાબે રહીએ આપણે બધું બગડે. બુદ્ધિને બાજુ મૂકવું પડે. એકવાર ભગવાનને જોયા, સંતને જોયા, પછી બુદ્ધિનું કામ નહીં, પછી દખલ કરે બુદ્ધિ. એવું છે, પહેલાં જરૂર પડે, આમાં સાર અસાર અને બધું જોવું પડે. આમ નહીં તો બધા, જો બુદ્ધિ ના હોય ને તો દોડી સંત હોય એ પોતે ખપી જાય, અને સાચા થઈને અને બધું ધામધૂમ કરે. પણ બુદ્ધિ થોડીક જરૂર ખરી શરૂઆતમાં, પછી થઈ જાય પછી વિશ્વાસ. અંગ્રેજીમાં વાત કરી છે કે belief. Belief is extension of reason. Belief is extension of reason. એટલે જ્યાં બુદ્ધિ કામ ન કરે ને પછી વિશ્વાસ આવે, તે વિશ્વાસ એ ભગવાનની કૃપા હોય તો વિશ્વાસ આવે. વિશ્વાસ એ બધું ભગવાનનું છે જોવા જઈએ તો. પણ એવા આપણે પાત્ર થઈએ, નિર્દોષ થઈએ, ભગવાનની નજરમાં આવીએ એવા થઈએ, કામ થઈએ. ખપ વિશ્વાસ વગર શુદ્ધ વૈરાગ પ્રગટતો નથી. ખપ એટલે, ખપ એટલે શું? આગળ આગળ વધવાની રહે, સ્ટેબલ ના રહે, આગળ આગળ વધતું. મહારાજે કહ્યું મુક્તાન સ્વામી અને સુખમુનિને કે અમે જે દિવસથી આવ્યા તે દિવસે ચડતો ને ચડતો રંગ રહે. એટલે ખપ કહેવાય કે આગળ ને આગળ આગળ, નો સ્ટોપેજ, હોલ્ટ નહીં, પોઝ નહીં, એડવાન્સ બસ ચલ ચાલ ચાલતો જ રહે. ખપમાં પોઝ આવે તો એને બગડે, બીજું બધું ઘૂસી જાય અને કાંઈ ના આવવું જોઈએ. નો પોઝ, નો સ્ટોપેજ, નો ટર્ન બેક, આગળ ને આગળ. સિંહ છે ને, સિંહ જ્યારે આવે એડવાન્સ કરે તમારા બાજુ, પછી કોઈ જુએ નહીં. એને બુલેટ ને તોપો ને મારો હોય તો આગળ આવે, એ પાછો ના વળે. બીજા બધા પ્રાણી, બધા પ્રાણી આમ જરા ટર્ન બેક રહી. પછી છે સામો જ જાય કર. અને શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ અટક્યા જ નહીં, ફોરવર્ડ માર્ચ, ઉપાસના બાબતમાં નો સ્ટોપેજ, નો પોઝ, નથિંગ, એવી રીતે કર્યું છે. એટલે ટૂંકમાં ખપ અને વિશ્વાસ. શુદ્ધ થવાનું કારણ ખપ અને વિશ્વાસ છે. ખપ વિશ્વાસ વગર શુદ્ધ વૈરાગ પ્રગટ થતો નથી. વૈરાગ પ્રગટ થાય પણ ટોપા ટેડા, એ પ્રગટ થાય અને મટી જાય ને થાય ને એ બધું. પણ શુદ્ધ વૈરાગ, શુદ્ધ પ્યોર વૈરાગ એ ખપ અને વિશ્વાસ વગર પ્રગટતો નથી. જેને અમારો દ્રઢ વિશ્વાસ છે, સીધીમાં કે જેને અમારો દ્રઢ વિશ્વાસ છે, અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ, તેની સંભાળ અમે લઈએ છીએ, તેના સુખે સુખી રહીએ છીએ અને તેના દુઃખે દુઃખી થઈએ છીએ. એકમેક થઈ ગયા, વન બોડી. એટલે વ્યક્તિ સંત હોય, હરિભક્ત હોય, ગમે હોય, પણ આવા લક્ષણ હોય તો મહારાજ એકમેક થઈ ગયા. ઇંગોરામ ગામ સુધી કે જેને અમારો દ્રઢ વિશ્વાસ છે. વિશ્વાસ છે બહુ મોટી વાત છે. વિશ્વાસ એ રેતીમાં વહેણ ચાલે. ઇઝ ઇટ પોસિબલ? રેતીમાં, સેન્ડમાં શિપ જાય, પણ વિશ્વાસ હોય તો જાય. મહારાજે કહ્યું ઇટ ઇઝ સો ઇઝી. જેને મારો દ્રઢ વિશ્વાસ છે, અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ. આપણે આજ કહ્યું આપણે અનંત જન્મ લીધા, અનંત જન્મ લીધા, कोई सगा वाला स्थिर है अपन जे सगा वाला होए आज जन्म ना होए या आपते जन्मे बड़ा भेगा थवाना है कोई क्या है कोई क्या है એટલે એવી રીતે અનંત જન્મ થયા છે. અને માં હોય દીકરી બને દીકરી હોય મામી દાદા બને દાદી બને એ બધું ઉલટ સુલટ પુલટ. અને પુરુષના દેહ હર હંમેશ ભલે નહીં સ્ત્રીના દેહ પણ ભલે. શ્રીજી મહારાજે વાત કરી કે જેટલા જગતમાં પુરુષ છે એ મેં ધણી કર્યા છે અને સ્ત્રીના દેહ ધરી ધરીને જેટલા પુરુષ છે એને પરણ્યા છે. એટલે ઉલટ સુલટ પુલટ બધું ધામધૂમ થઈ ચૂકે પણ મેળ પડ્યો નથી. આપણે પગમાં જોડાની ને એવા ને એવા કોરા કાટ રહ્યા છે. એટલે વિષયના ભૂખ્યા વિષયના તરસ્યા એ છે એમાંથી ઊંચા આવતા છે. અને મહારાજ કે જ્યાં સુધી વિષય છે ત્યાંથી ભગવાનમાં જોડાણ કાચું છે. જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. એટલે આપણે એમાં ડૂબકી ના મારવી વિષયમાં. જે છે એ બધું આમ લૂછી નાખવાનું અને ડૂબકી ના મારવી. એટલે વિષય હરિભક્ત જે મારે વડતાલના 19માં વાત કરી જે હરિભક્ત હોય એ જે જ્યારે હરિભક્ત થયો પછી એને વિષય ખપે નહીં વિષયથી દૂર. બે વાત તો બને નહીં વિષય અને ભગવાન. એક એકનો પલ્લો નીચો જાય વિષયનો પલ્લો નીચે જાય તો આપણે લાયકાત નથી. વિષય છે આપણને નથી એવું નહીં પણ એને લગ્ની ના જોઈએ એમાં પ્રીતિ ના જોઈએ મારે આ જોઈએ આ જોઈએ એવું ના જોઈએ. એટલે જેમ છે જેવું તેવું જેમ તેમ એવું ચલાવી લે એ નિશાની છે. આ સાથે બને નહીં વિષય. જેને મારો દ્રઢ વિશ્વાસ છે અમારા વિના જે બીજાને સંભાળતા નથી તેની ચિંતા અમે કરીએ છીએ. આવા વ્યક્તિ આવા ભક્ત હોય એની ચિંતા મહારાજ કરે છે. તેની સંભાળ અમે લઈએ છીએ તેના સુખે સુખિયા દુઃખે દુખિયા થઈએ છે. સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે. અત્યારે તો આપણે બધા એર કન્ડિશન બધું છે બધું સારું છે બધું ખાઈએ છીએ પચીએ છીએ પચી જાય છે આમ એટલે ઓલ રાઈટ એવરીવેર. પણ મહારાજ કહે કે સારો નરસો હરિભક્ત ક્યારે પરખાય ક્યારે સારો નરસો. અરે આપણે ઓર્ડિનરી લેંગ્વેજની વાત નથી. સારો હોય પણ એ ભૂંડો હોય સ્પિરિચ્યુઅલી એટલે એ વાત નથી. સારો નરસો મહારાજે કહ્યું કે હરિ સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે. બધી ડિફિકલ્ટીઝ આવે બને ચારે બાજુથી અને તને સ્થિર ડગે નહીં એ હરિભક્ત સારો છે એમ કહે. પણ એક આપણે તો જરાક ત્રીજી લાઈનમાં બેઠા હોઈએ અને તમને આગળ લાવે અને આગળને ત્રીજી લાઈનમાં બેસાડે શું થાય ધડાધડી થર્ડ વર્લ્ડ વોર. ખડા ધડ્યું થાય એટલે એમાં સ્થિર ગમે ત્યાં બેસા. આપણે જો ભગતજી મહારાજ 100 વખત ઉઠાડ્યા, જમતી વખતે 100 વખત ઉઠાડ્યા તો જમી લીધું, આપણે 1 વખત ઉઠાડ્યો તો એક જ વખત ગાડી મારી મૂકીએ, બીજા સ્ટેટમાં જતા રહીએ. એટલું બધું થાય કે આમાં આ શું થયું ગયું, શું થઈ ગયું મને, અને પોતાના મારે એવું કરે તો જે આપણે કેટલા ડિસ્ટર્બ થઈએ, કેટલા ડિસ્ટર્બ. તો આ સારો નરસિંહરી ભગત આ રીતે ઓળખાય કે ગમે એ વિપત્તિ આવે, ગમે ડિફિકલ્ટીઝ આવે, ગમે કોઈ પણ પ્રકારની, પણ એમાં સ્થિર રહે, સ્ટેબલ રહે એકદમ, કાંઈ નહીં. તો એ મહારાજ એને એ હરિભક્ત ગમે છે. મહારાજ લોક વ્યવહારની મોટાઈ લોકમાં શોભાડે, પણ સત્સંગની મોટાઈ જુદી છે. આ લોકોમાં બધી મોટાઈ બધી હોય તો સ્વાભાવિક છે, ઇટ ઇઝ નેચરલ, એ હોય બધું, પણ સત્સંગની મોટાઈ જુદી છે. અહીં દાસનો દાસ થાય, બીજાનો મહિમા સમજે, પોતાના દોષ જુએ, એ મોટાઈ છે સત્સંગમાં, એવાની મોટાઈ છે. અને લોકમાં તો આમ આમ વધારે એ મોટાઈ છે, જેટલું બધું કરે એટલે ઈગો, ઈગોઇસ્ટ, બસ પોતાને માન જોઈએ. અને હોય છે જે વ્યવહારિક દ્રષ્ટિવાળો હોય અને સહેજે જ માનની ઈચ્છા રહ્યા કરે, આ સત્સંગમાં આખું જુદું છે. બીજાને માન આપે, બીજાને માન આપે, બીજા સર પોતે ઈચ્છે નહીં. જો પ્રમુખ સાંઈ મહારાજની આ ખૂબી હતી. હવે સ્વામી બાપાનો મહિમા કહેવા જઈએ ને કોઈને, એ મંડી પડે, અમારો મહિમા કહેવા પોતાનું ટાળી જ લાગે, આ બધું કરે અમે ગમે જ નહીં પોતાનો મહિમા. સારો નરસો હરિભક્ત વિપત્તિ પડે પરખાય છે. લોક વ્યવહારની મોટાઈ લોકમાં શોભાડે, પણ સત્સંગની મોટાઈ જુદી છે. નિર્માની થઈને સંતને દિન આધીન રહે તેની સત્સંગ મોટપ છે. એક તો નિર્માની થઈને 24 કલાક નિર્માની ઇન એવરી ફિલ્ડ, એવરીવેર, એની મોમેન્ટ બધા નિર્માનીપણે રહેવું. અને એટલે ઘણી વખત આપણે સ્ટેબલ રહીએ સ્થિર, અને જરાક આપણને કટાક્ષ કરે કે ઓઠ ભીડીને, તે વખતે આપણે કદાચ ના કરીએ, પણ પાછળથી એને ઊંધો જ પાડીએ. નિર્માની થઈને સંતને દિનાધીન રહે તેની સત્સંગ મોટક છે. એટલે આ પ્રમુખ સાંઈ મહારાજ યોગી આપા એમને દિનાધીન રહીને, નિર્માની થઈને દિનાધીન તેની સત્સંગમાં મોટક છે. પોતાનું ધાર્યું કરે ત્યાં સુધી જીવ પણ મટતું નથી. બહુ મોટી કલમ છે. પોતાનું ધાર્યું કરે ત્યાં સુધી જીવ પણ મટતું નથી. ભગવાનનું ધાર્યું કરે ત્યારે તેમાં ભગવાનના જેવા ગુણ આવે છે. કેટલી મોટી પ્રાપ્તિ! ભગવાનનું ધાર્યું કરે ત્યાં ભગવાનના જેવા ગુણ આવે છે. ઓલ રાઈટ નહીં, સો સો નહીં, ભગવાનના જેવા ગુણ આવે છે. કેટલું મોટી પ્રાપ્તિ છે. યોગી બાપા અમને પહેલાં પહેલાં યુવક તરીકે આવ્યા હતા તો એક પંક્તિ ગોખાયેલી, મેલ મન તાણ ગ્રહે ગુરુ વચન દેવનું, મન મત થઈને તું કોટી સાધન કરે તો સદગુરુ શબ્દ વિના સર્વે કાચો. એટલે કરોડો સાધન કરે પણ મન ધાર્યું કરે ત્યાં બધું કેન્સલ. તમને લાગે બહુ મેં કર્યું, આમ કર્યું, તેમ કર્યું, બધું કેન્સલ. ભગવાનનું ધાર્યું કરે, ભગવાનની બાજુ ઢળે, ભગવાન ઇન્ક્લાઇન ટુ ગોડ, ભગવાનની બાજુ ઢળે અને ભગવાન જેમ મરજી હોય. મુક્તાન સંયુક્તમાંથી કહું, ભગવાનને ગમીએ એવા આપણે થવું છે. ભગવાન ગમીએ, લોકોને ગમે એવા નહીં, આપણે લોકોને ગમે એવા થઈએ છીએ. વૃત્તિ રહે છે દાન, લોકોને કેમ ગમીએ એમ. ભગવાન તો છે જ, એવું ભગવાન ક્યાં જવાના છે એવું. પછી ભગવાનને ગમીએ એવા થવું છે. એટલે આ મોટી સત્સંગની મોટી આ છે. આપણે દુનિયાથી રીત જગત છે ન્યારી, બધું ઊંધું થાય અને એમાં શાંતિ રહેતો. ખાલી મિલિટરી ફોર્સ નહીં, તમને શાંતિ રહે અનુભવ, તમે કોઈનો અભાવ ના આવે જો તમને શાંતિ રહેશે. જો કોઈનો અભાવ આવ્યા કરે, રહ્યા કરે, આમ છે આમ છે, શાંતિ ન થાય. કોઈનો બધા નહીં રહે. યોગી બાબા કહે કે સત્સંગમાં દરેકમાં નિર્દોષ બુદ્ધિ એ આપણી સેવા છે. આપણે સેવામાં જ માનીએ, એ તો ફિઝિકલી છે, એ કરવું પડે. પણ મહારાજે કહ્યું કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ એ આપણી સેવા છે. એટલે બધા નિર્દોષ છે. ભેંસના શિંગડા ભેંસને ભરે, આપણે શું કહે, માથે લઈને ફર્યા કરીએ એને આવું થાય. બધા નિર્દોષ છે એમ માનીને મજા કરો, એકદમ લીલા લહેર કરો, બધા આમ આમ આમ આમ કરે તો એ તમને જ ચોટે છે એવું છે.
1: સાચા કેવી રીતે ઓળખવા? સાચા ખોટા એટલે રૂપિયા સિક્કા એમાં તો બધા ઓળખાય, પણ વ્યક્તિમાં ઓળખાય. પણ સંત સાચા ખોટા બહુ પ્રસંગ થાય તો ઓળખાય, પણ એકદમ એટલે ખોટા નંબર મારી જાય એવું થાય. એટલે ઓળખવા કઈ રીતે? મહારાજ શ્રીજીમાં જ વાત કરે છે. સાચા કેવી રીતે ઓળખવા? તો પ્રથમ ખોટા ઓળખવા પડે. જે માયામાં અંધ અંધ રહેતા હોય, અંધ રહેતા હોય, વારંવાર માયા એટલે જગત પદાર્થ સમૃદ્ધિ ધન સુવર્ણ સ્ત્રી આદિના વખાણ કરે, એ વારંવાર, એક બે વાર કંઈ હોય તો બરાબર છે, વારંવાર માયા એટલે જગતના પદાર્થ સમૃદ્ધિ ધન સુવર્ણ સ્ત્રી આદિના વખાણ કરે ને તેને જે મળે તે શિષ્યને પણ અપાર માયા મળે એવું ઈચ્છે. જે એના શિષ્ય હોય એને પણ અપાર ધન મળે, અપાર સમૃદ્ધિ મળે, બધું એટલે માયામાં બધું જોગ થાય એ રીતે ઈચ્છે. જેની પાસે ભગવાન સંબંધી કે ભગવાનના ધામના સુખ સંબંધી કોઈ વાત ન હોય તેને અસંત જાણવા, એટલે આવી કોઈ વાત જ ન હોય. આપણે તો ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, 24 કલાક સત્સંગની વાત અને દાસપણાની વાત અને એ કોઈ આમ કોલર ચડાવે એ કોઈ વાત નહીં, દાસના દાસ થવાની વાત. યોગી બાપા એક ચેક આવ્યો હતો ગોંડલમાં, એ ચેકમાં સહી કરવી પડે, તો ચેકમાં લખ્યું તો અજ્ઞાન જીવનદાસ. તો બાપા પાસે આવ્યા બાપા, દાજી બાપુ, કે બાપા આમાં અજ્ઞાન જીવનદાસ સહી કરવી પડશે તમારે, આવો કરી આપે. તો અજ્ઞાન યોગ્ય મેં નજરે જોયેલું, અજ્ઞાન જીવનદાસ લખ્યું. સ્વામીને શું જ્ઞાન શું, 300 રૂપિયા પાછા જવાના હતા, એટલે ચેક કેન્સલ થાય અને ક્યારે મળે ને બધું હોય તો બાપા કે લઈ લો ને 300 રૂપિયા. આ જ્ઞાન સાચા સંતની સમજણ કેવી હોય, તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે. એટલે માયાનું કાર્ય છે, આ બધું નાશવંત છે, માયામય માયાવી બધું છે, એને કોઈ સાચી વસ્તુ નથી. લાંબે ગારે હતા ઝૂંપડું બાંધો તો ઉડી જાય પવન આવે, અને મકાન બાંધ્યું હોય તો પાકું રહે, 100-200 વર્ષ ચાલે. પથ્થરના મકાન હોય તો 5000-6000 વર્ષ ચાલે. લેવી તે પણ બધું નાશન છે. લાંબી દ્રષ્ટિ રાખવી પડે, દીર્ઘ દ્રષ્ટિ, કે આ બધું માયાનું કાર્ય. અને એના પછી આ સત્સંગની વાત થાય, જ્યાં સુધી માયામાં લેવાતો હોય, આ પદાર્થમાં સ્ત્રી ધનમાં લેવાતો હોય, એ બધું વાત કે અજાય ઉગતો છે, ઉગી રહ્યો છે, હજુ બધી વાર છે સત્સંગ કરવાની. સાચા સંતની સમજણ કેવી હોય, તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે. પહેલાંથી આ બધા ધામ બીજા બધા બ્રહ્માંડની અંદર છે, એટલે બ્રહ્માંડની અંદર બધું માયાનું કાર્ય. એટલે સાચા સંત માયાથી પર સમજે ભગવાનનું ધામ. બીજા બધા બીજી બધી મહારાજ વાત કરી નહીં, પણ આપણે સમજી જવાનું. એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે, ધામના નિવાસી મુક્તોને દિવ્ય જાણે છે. ધામના નિવાસી બધા મુક્તોને દિવ્ય જાણે, ધામના સુખ આગળ અવાંતર લોકના સુખ કે અનંત કોટી બ્રહ્માંડના સુખને તુચ્છ લાગે, તુચ્છ ગણે, અનંત કોટી બ્રહ્માંડ. આપણે આ તો આ લોકમાં ભગવાનનો સંબંધ છે એટલે ફાઈ ગયા છે, બાકી તો આપણે લોપાઈ જઈએ. ભગવાન યોગી આપણે મહારાજ સ્વામી જે મળ્યા છે બહુ જ ભાગ્યશાળી છે. સવારે કીર્તનો ગવાતા હતા, ભગવાનના સંત એની વાત જ થાય એમ નથી. એ આપણે એમનું જોગ થઈ ગયો એટલે આપણે ગમે એવા હોઈએ. બોલા હારમાં હોય ને, હારમાં ઈયર હોય કોઈ, અને ભગવાનના તીરે આપણે ચડાવીએ, ભગવાનની પાસે પહોંચી ગયેલો, નહીં તો ઈયર તો ક્યાંય છૂંધાઈ જાય, ચગદઈ જાય. પણ હારમાં સંબંધ થયો અને હાર ભગવાનના કોઠે પછી, એટલે આપણે એવી દશા છે. મહારાજ સ્વામી આયા એકાંતિક ભક્તો માટે, અને મેં આપણે બધા ફાઈ ગયા. ઓલા કેરો છે, કેરને પાણી પાય ને ઢોળિયો બનાવવો પડે, નીક બનાવવી પડે. નીક પહેલાં પાણી આને મળે, એટલે ઘાસને, પછી કેરને મળે. જો આપણે મહારાજ આવ્યા છે એકાંતિક ભક્તો માટે, પણ આપણે બધા ફઈ ગયા બધા. ગમે એમ થાય આપણે ફઈ ગયા છે. અને ભગવાન કેવા છે, તમે છોડો તો છોડે, બાકી ભગવાન છોડેવા નથી. સ્વામી કહે ભૂત છોડતું નથી, તો અમે છોડી દેવા છે. એટલે આપણે નિશ્ચિંત રહેવું, ભગવાનનો સંબંધ થયો છે. પણ હવે એને દ્રઢ કરવા માટે ધર્મ નિયમ પાડવાનો, એ આ ધર્મ નિયમ પાડીએ ભગવાન હાથો હાથ આપે મળી રહે. સાચા સંતની સમજણ કેવી હોય તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે. એટલે ટોપમોસ્ટ માયાથી પર, બધું માયાનું કાર્ય છે. ધામ ધાવીને મુક્ત એ જ માયાથી પર છે. એટલે સાચા સંત માયાથી પર સમજે છે. ધામના નિવાસી મુક્તોને દિવ્ય જાણે છે. ધામના સુખ આગળ અવાંતર લોકના સુખ કે આનંદ કોટી બ્રહ્માંડના સુખને તુચ્છ ગણે છે. આવી દ્રષ્ટિ કેળવવી પડશે. અત્યારે ગમે એમ હોય ભગવાનનો સંબંધ છે એટલે બહુ મોટી વાત છે. 99% કામ થઈ ગયું છે. 99% ભગવાન સંત મળે, કોઈ દિવસ મળે નહીં, કોઈ રીતે જોગ ના થાય. ક્યાં હાથી ને ક્યાં કીડી, અને જોગ થઈ ગયો એટલે એ તો પેક કરીને તારા ચાવી તારું મારીને લીકેજ ના થવા દો. નિષ્ઠા બાકી રાખવી, મારા સ્વયં મળ્યા છે ને આપણે એના કેફે કેફ રાખવું. પદાર્થના એ આપણે મકાન મળી ગયું કે સ્વામી તમારા અન્યથા કરતું શક્તિથી મકાન મળ્યું, એટલે અન્ય કરતી શક્તિ અક્ષર માટે વપરાય. આ તું મકાન માટે ક્યાં વાપરી? એક ગુરુ હતા ને એ બહાર ગામ જવાના હતા, તો ચેલાને સોંપી ગયું બધું કે આ જે આવે બધા તારે વાત કરવી ને બધું કરું. ગુરુ પાછા આવ્યા તો ચેલો કેફમાં આવી ગયો. ગુરુજી ગુરુજી ગુરુજી ગુરુજી, કે શું છે બોલતો ખરો? કે એક જન્મે મેં રામ નામ લેવાનું કહ્યું, રામ નામ લીધું તાવ ઉતરી ગયો. ગુરુ કે મૂર્ખ, આ તાવ ઉતારવા માટે રામ નામ લો? રામ તો મોક્ષ માટે છે, આ તો આ ખડ્ડુસ વસ્તુ માટે ક્યાં લીધી? એટલે જો સાચા હરિભક્તો હોય, સાચા સંતો હોય, ભગવાન મોક્ષ એવી કાંઈ ઈચ્છા ના રાખે. ભગવાન નો રાજી પો વિના કોઈ ઈચ્છા ના, ભગવાન રાજી થાય એમ એટલી વાત કરે. અક્ષરધામનું સુખ ક્યારે કોઈ પ્રમાણિત કરી શકતું નથી. અક્ષરધામનું સુખ કોઈ કંઈ પ્રમાણિત કરી શકતું નથી. સાચા સંત હરિજનની આવી સમજણ હોય છે. સાચા સંત હરિભક્તો હોય બધા, આ જે પ્રાપ્તિ થઈ છે મહા મોટી પ્રાપ્તિ છે, કલ્પનામાં આવે નથી. નિષ્કવણ સ્વયં કહ્યું ધન ધન સ્વરાજનો જ્યાં મલ્યા મહારાજ, અને આ કોણ જાણે કેમ થયું આવ્યું અણચિંતિત સુખ. આપણે ગરીબ હોઈએ એકદમ, દેવું હોય માથે લાખ કરોડ રૂપિયાનું દેવું હોય, અને એમને એકદમ સોનાનો ગચ્ચો પ્રાપ્ત થાય, કેવી મજા પડી જાય. દેવું તો ક્યાંય ચૂકતે થઈ જાય અને ઉપરથી માલમમાલ થઈ જાય. નિષ્કવાન સ્વામીને બધા જેલા સંતો આ બધી આવી વાત કરી છે. મહારાજના યોગમાં આવેલા, શાસ્ત્રીમાં યોગમાં, પ્રમુખસાના યોગમાં આવેલા, એ બધાને આવી આવું કેફ છે. આ લોકનું તો કાંઈ ગણતી નહીં, પણ સુખ અને મહારાજ સ્વામી મળ્યા, ગુણાતીત ગુરુ મળ્યા, એનું સુખ, એનું જ કેફ, એની જ વાત, એનું ધ્યાન, એનું બધું ભજન થાય, એ સાચા સંત અને સાચા હરિભક્તોની રીત છે. સાચા સંત હરિયની આવી સમજણ હોય છે. સંત સાથે પ્રીતિ તોડાવે એ તો હડકાયા શ્વાન જેવો જાણો. ખબર છે, મેડ ડોગ હોય ને, રહેવાઈ થયો હોય ને, અને એટલે જેને કરડે એને એ મરી જ જાય. 3 દિવસે 3 મહિને પણ મરી જાય. એટલે જે સંત સાથે પ્રીતિ તોડાવે, સંત સાથે પ્રીતિ તોડાવે, બધા સંત સાથે પ્રીતિ છે, અને સંત સાથે પ્રીતિ તોડાવે તેને હડકાયા શ્વાન જેવો જાણો. એકદમ એને સંગ કરે જ નહીં, હડકાય. આપણે બાંધણીના એક હરિભક્ત હતા, એ સ્કૂટર ઉપર જતા હતા અને પાછળ એક બેઠો હતો અને હડકાયું કૂતરું કરડ્યું તો પાછલા વારાને કરડ્યું, બે લોકો પડી ગયા અને બધું. પછી આગળ તો દવા દારૂ કરી, પેલા હડકાયા કૂતરા વાળાને 14 ઇન્જેક્શન આપ્યા પેટમાં, અને ઓલાને તો કાંઈ થયું જ નહોતું આગળ જે સ્કૂટર ડ્રાઈવ કરતો હતો, પણ એ મરી ગયો. કેમ કે કાંઈક એક એક જણ જેટલી ડ્રોપ હશે એને લાગી ગઈ, એને તો ખબર નહીં એને, પણ ઓલો જીવતો રહ્યો જેને કરડ્યો અને ઓલો મરી ગયો. જે હડકાયા શ્વાન એની લાર અડે ને બધું કહી નાખે. એટલે આપણે સંત સાથે પ્રીતિ તોડાવે એ હડકાયા શ્વાન જેવું જાણો, પ્રમુખ સ્વામી સાથે પ્રીતિ તોડાવે આ બધું કરે એ સંગત ન કરો, હડકાયા શ્વાન જેવો.

બધા સંતોના ગુણ વારંવાર કહેતો હોય, કોઈ પણ હરિભક્ત હોય બધા સંતોના, મોટા સંતો તો ગુણ કહે, બધા સંતોનો ગુણ વારંવાર કહેતો હોય, બધા સંતોના ગુણ વારંવાર કહેતો હોય, અવગુણનો ક્યારે ઉચ્ચાર ન કરે એ સાચા સંત જાણવા. નાનો ગુણ કહેતો હોય, બધા સંતોનો ગુણ કહેતો હોય, અને અવગુણ ક્યારેય, નેવર નેવર ઉચ્ચાર ન કરે એ સાચા સંત જાણવા. એવા સંત ક્યાંય છુપા રહેતા નથી. સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવા. પછી મહારાજે આગળ સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવા, રોજ કહેવું, કારણ કે આમાં ઘસારો આવી જાય. એક બોલો દુકાળ પડ્યો હતો તો એક દરબાર હતા, એક હરિભક્ત હતા સામાન્ય, તે દરબાર પાસે ગયા કે આ હાથી, એને પાસે હાથી કે હાથી તમે રાખજો અને દુકાળ પતે એટલે મને પાછો આપજો. દરબાર હા પાડી. પછી 4 મહિના પછી આવ્યા દરબાર, અરે હરિભક્ત કે મારો આ દુકાળ પતી ગયો, મારા હાથીની જરૂર છે, પાછા આપો. બકરું બતાવ્યું કે આ છે, કેટલો મોટો હતો હાથીને આ બકરું, તો કે આ તારો હાથી એટલો સારો હતો ને, બધા ઘસે ને હાથ ઘસતા ઘસતા આટલું થઈ ગયું, આ લઈ જાય નહી તો આ. એટલે જે આપણા ધર્મ નિયમમાં ઘસારો આવે, ધર્મ નિયમ એટલે મહારાજ કે નિત્ય, એ નિત્ય કહેવા હરિભક્ત સંતના બધા સંત. એવા સંત ક્યાંય છુપાડતા, સાચા સંત હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવાય, સાચા સંત હરિભક્તના. અને મહારાજે શિક્ષાથી પણ લખી દીધું શિક્ષાપત્રીમાં કે જે હજારો લાખો હરિભક્તો વાંચતા હોય એને સાચા સંતના નિયમ મહારાજે શિક્ષાથીમાં લખી છે. એટલે બધે ખુલ્લમ ખુલ્લા, અહીં છુપા છુપી વાત નથી. હરિભક્તો સંતોના નિયમ જાણવા, સંતો હરિભક્તોના નિયમ જાણે, આ બધું કરે અને પાક્કું જ થતું રહે ધર્મ નિયમ, એ સાચા સંત હરિભક્તિ રીત છે. અને આમાં સલામતી છે, સિક્યોરિટી છે, બધા સિક્યોરિટી હોય. ધર્મ નિયમ પારે એટલે વીમો ઉતરી ગયો, પછી એને પ્રશ્ન નહીં. ધર્મ નિયમમાં જરાક ચૂક થાય, ક્યાંય ગોરમટો ખાતો ક્યાં ક્યાં જતો રહે. એટલે આ મારે સાચી વાત કરી છે. એને મનમાં ના હોય પણ કુસંગનો જોગ એવો છે, એના તમારા મનમાં હોય ધર્મ નિયમ પારા બધું હોય પણ કુસંગનો જોગ જરાક થાય તો યુ ગો રિલિંગ ઓફ, એવું થાય. સાચા સંતની વાત કરી અને મહારાજ એમાં નિયમ ધર્મની વાત તો લાવે જ મહારાજ, કેમ કે નિયમ અને નિશ્ચય આ બે હોય તો અક્ષરધામ સુધી કોઈ આડું આવે નહીં, કોઈ રોકી શકે નહીં. નિશ્ચય તો આપણે છે, શાસ્ત્રીમાં જ મળ્યા, યોગી અપ્રમુખ સાહેબ મળ્યા, નિશ્ચય તો આપણે પાક્કો છે. પણ
નિયમમાં આગું પાછું થાય, નિયમ પાકા રાખવા.

अवे अक्षर धाम थी अवनीमा ऐश्वर्य मुक्तो लई शोभे अक्षर साथ सुंदर छवि लावण्य तेजो मई करता दिव्य सदा रहे प्रगट चे साकार सर्वोपरि सहजानंद कृपालुने नित नमो सर्वावतारी हरि शोभो साधु गुणे सदा सरडने झकते अनासक्त छो शास्त्री जी गुरु योगी जी उभयनी कृपा तणु पात्र छो धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने जचो नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो श्री स्वामी नारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय दिल्ली अक्षरधाम महोत्सव नी जय। छेल्ला चार दिवस थी आपने अत्रे अहींया पारायण नो लाभ प्राप्त थई रह्यो छे। एमां वचनामृतना आधारे भगवान स्वामीनारायण अने गुरुहरि प्रमुख स्वामी महाराजना व्यक्तित्वमां साम्यता એ વિષય એક વાતો આપણે સમજી રહ્યા છીએ। ગઈકાલે આપણે શ્રીજી મહારાજમાં જે અનંત ગુણો હતા એમાંના અમુક એવા અલૌકિક ગુણોનું આચમન કરેલું, જેમ કે જેમ શ્રીજી મહારાજ પોતે એ કોઈના પ્રત્યે રાગ દ્વેષ રાખતા નહીં, અજાત શત્રુતા જે મહારાજની હતી એ પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળે છે। શ્રીજી મહારાજની જેવી સરળતા હતી એવી પ્રમુખ સ્વામી મહારાજમાં આજે જોવા મળે છે। શ્રીજી મહારાજ આવા કાર્યો અનંત કરતા છતાં એકદમ હળવા એ પોતે રહી શકતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવા અનંત કાર્યો કરે છે છતાં આ ઉંમરે પણ એકદમ હળવા રહી શકે છે, એ બધી વાતો પણ આપણે ગઈકાલે સમજેલા। આવા તો અનંત ગુણો એ ભગવાન સ્વામિનારાયણમાં હતા અને તમામ ગુણો આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે। શ્રીજી મહારાજ હમણાં જેમ પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ વાત કરી કે ગોપાળાનંદ સ્વામીનો તો સંકલ્પ કે ભવિષ્યમાં મંદિરો સોનાના થશે અને દેશ પ્રદેશમાં એ બધે સત્સંગનો પ્રચાર થશે। ગુણાતીયાન સ્વામીએ પણ એમની વાતમાં લખ્યું છે, સ્વામીએ કહ્યું કે પાંદરે પાંદરે સ્વામિનારાયણનું ભજન થશે। અને યોગીજી મહારાજે પણ આશીર્વાદમાં વર્ષો પહેલા આફ્રિકાથી એક પત્રમાં સિટી કાકા પર લખેલું કે આવતા 500 વર્ષમાં દુનિયાનો એક પણ ખૂણો બાકી નહીં હોય જ્યાં સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય। એટલે આવા મહાપુરુષોના સંકલ્પ છે

કે જે રીતે અત્યારે પોતે આ બીએપીએસ સંસ્થા ચલાવે છે, જે રીતે પોતે આ સંપ્રદાયનું વહન અત્યારે કરી રહ્યા છે, એ દ્રષ્ટિકોણથી ભવિષ્યમાં દુનિયાના ખૂણે ખૂણે આ સંપ્રદાય પ્રસરશે. ભગવાન સ્વામિનારાયણ એક વખત ત્યાં ગઢડામાં બિરાજમાન હતા અને ત્યાં ઘણી બધી ગંભીર બીમારી એમણે ગ્રહણ કરી. પલંગ ઉપર પોતે સૂતેલા અને આજુબાજુ સંતોને થોડા હરિભક્તો બેઠેલા. એમાં મહારાજે વળી એવું ચરિત્ર કર્યું કે જેમ આપણે બીમાર થઈએ અને આપણે ઘણી વખત ટેમ્પરેચર બહુ વધી ગયું અને ગરમી ચડી ગઈ હોય તો માણસ જરા લવરી કરવા માંડે અને શું બોલે છે ને ખ્યાલ ના આવે, એમ મહારાજ પણ જરા એવું બોલવા માંડ્યા. એટલે બધાને જરા વિશેષ લાગી આવ્યું. મહારાજ બોલવા માંડ્યા કે બસ મેં તો મારું કાર્ય પૂરું કરી લીધું, હવે મારે ધામમાં જવું છે, હવે મારો દેહ રહેશે નહીં, તમે બધા સંતો હરિભક્તો પ્રેમથી મારું ભજન કરજો અને બધાને અમારો મહિમા કહેજો. આવી બધી વાતો એ શ્રીજી મહારાજ કરવા માંડ્યા. એટલે જેમ કોઈ બીમાર માણસ હોય અને આમ અસ્વસ્થ અવસ્થામાં બધી લવરીઓ કરવા માંડે, એમ મહારાજે એવું ચરિત્ર કર્યું. એટલે બધા જરા વધારે ગંભીર થઈ ગયા, બહુ ઉદાસ થઈ ગયા. એમાં વળી મુક્તાનંદ સ્વામી તે જ વખતે એ વિચરણ કરીને આવ્યા. આમ તો એમને સંદેશો મળી ગયેલો કે મહારાજ બીમાર છે ને આપ તાત્કાલિક આવો. એટલે મુક્તાનંદ સ્વામી પણ આવ્યા. ત્યારે બધા મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન દંડવત કરીને બેઠા. બધા હરિભક્તો સંતોએ મુક્તાનંદ સ્વામીને વાત કરી કે મહારાજ તો આવું બોલવા માંડ્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ એકદમ દિલગીર થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા. ત્યારે મહારાજે આંખ ખોલીને મુક્તાનંદ સ્વામી સામે જોયું અને મહારાજે પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી તમે કેમ દુઃખી થાવ છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ દુઃખી ના થઈએ, તમે આવું બધું બોલો છો તો અમને દુઃખ ના લાગે. એટલે મહારાજ કે બરાબર છે, હવે અમારે બાકી શું છે? અમે અમારું કાર્ય બધું જ પતાવી દીધું પૃથ્વી પર, અમારે કાંઈ જ બાકી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ હજી તો તમે કાંઈ કર્યું જ નથી, હજી તો બધું બાકી છે. મહારાજ કે શું બાકી છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે જો હજી તો મોટા શિખરબદ્ધ મંદિરો બાંધવાના બાકી છે, હજી તો તમે જે આચાર્યોની આચાર્ય સ્થાપ્યા છે એની પ્રતિષ્ઠા હજી સમાજમાં જામી નથી, હજી બધા બાવાઓ અને મતપંથીઓનો કેટલો બધો ઉપાણ છે કે આપણા સંતોને ઘણી બધી વિચરણમાં તકલીફ પડે છે, અને હજી તો આપણા સંપ્રદાયમાં મોટા મોટા શેઠિયાઓ અને રાજાઓ સત્સંગી થયા નથી, તે સાધુઓ માટે આશ્રમ બાંધી આપે અને મોટા મંદિરો કરી આપે એવી સેવા કરનારા હજી થયા નથી, અને હજી તમારું પણ ભગવાનપણું સમાજમાં એવું પ્રતિષ્ઠિત થયું નથી, માટે હજી તો તમારા બધા જ કામ બાકી છે, અને તમે કેમ એમ કહો છો કે હજી તો અમે બધા જ કામ પૂરા કરી લીધા? આટલું સાંભળ્યું મુક્તાનંદ સ્વામી પાસેથી એટલે શ્રીજી મહારાજ એકદમ સફાળા બેઠા થઈ ગયા. અને મહારાજ પોતાના મુખારવિંદ ઉપર આમ જમણો હાથ ફેરવ્યો અને એકદમ મુખારવિંદ તેજસ્વી થઈ ગયું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે કેમ ઢીલી વાત કરો છો? તમે આ બધી વાત કરો છો તો શું તમને અમારામાં શંકા છે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ, આપનામાં કોઈ શંકા તો નથી, પણ આ બધા કાર્યો તો હજી બાકી જ છે ને. મહારાજ કે જો મુક્તાનંદ સ્વામી તમે અમને શું સમજો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અવતારનો અવતારી છો. મહારાજ કે બસ અમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ, અમે સંકલ્પ કર્યો છે કે આ બ્રહ્માંડમાં એક એક ગામમાં અમારી મૂર્તિની પ્રતિષ્ઠા થશે અને એક એક ગામમાં અમારી મૂર્તિની આરતી ઉતરશે એવો અમે સંકલ્પ કર્યો છે, માટે આજથી યુગો સુધી અમારા પરમ એકાંતિક સંત છે અમારી મૂર્તિની પ્રતિષ્ઠા કરશે ને આ થશે. અને તમે એમ કહો છો કે હજી તો હરિભક્ત આપણા સંપ્રદાયમાં એવા સમર્થ થયા નથી તે મોટા મંદિરો બાંધીએ, પણ અમે સંકલ્પ કર્યો છે કે તમામ રિદ્ધિ સિદ્ધિ અમારા હરિભક્તને વરે, મોટા મોટા મંદિરો થશે અને સાધુ માટે આશ્રમ બાંધશે, અને કોઈ સાવ ગરીબ ને રાંક જેવો પણ આ સંપ્રદાયમાં આવશે અને અમારું ભજન કરશે અને અમારા પરમ એકાંતિક સંત સાથે પ્રીતિએ કરીને જોડાશે તો એ પણ મોટો સત્તાધીશ, મોટો ધનવાન થશે અને મોટી સેવા કરશે અને ભગવાનનો પરમ ભક્ત થશે. અને ત્રીજી જે તમે વાત કરી કે હજી તો બાવાઓને મતપંથીઓનો ઘણો બધો ઉપાણ છે કે આપણા સાધુઓને ઘણી બધી તકલીફ પડે છે વિચરણમાં, કે એને કથા કરવા ન દે, એને ગામમાંથી કાઢી મૂકે, ગામમાં બધાને ભરમાવે તે કોઈ એમને જમવા આપે નહીં, એવી વાત જે તમે કરો છો તો અમે સંકલ્પ કર્યો છે કે અમારા સાધુની પ્રતિષ્ઠા દેશ પ્રદેશમાં વધશે. અમે આપેલા બે નિયમ છે, ધન અને સ્ત્રીનો ત્યાગ, એ અમારા સાધુ પાળે છે, માટે બીજા ભેખ થશે, દૂરદાણી રહેશે તમારા મુખનું પાણી. બીજા ગમે તેવા મોટા સાધુ હશે, ગમે તેવા વિદ્વાન હશે, બુદ્ધિશાળી હશે, હોશિયાર હશે, મોટો સંપ્રદાય ચલાવતા હશે, પણ અમારા સાધુ પાસે એ મોટા મોટા ધર્મગુરુ પણ ધૂળ જેવા થશે, એટલે કે સામાન્ય દેખાશે અમારા સાધુનું તેજ.

અમારા નિયમ પાડે છે એટલે બ્રહ્માંડમાં પ્રસરશે. માટે તમારે તો એની જરાય ફિકર રાખવાની જરૂર નથી. આ બધા સંકલ્પો શ્રીજી મહારાજે તે વખતે કરેલા, પણ આ વાત મહારાજે કરેલી કે દેશ પ્રદેશમાં સત્સંગ થશે અને આવી રીતે ગામો ગામ આ બ્રહ્માંડમાં અમારી મૂર્તિની પ્રતિષ્ઠા થશે અને આ સંપ્રદાય વધશે. તો જો આવી રીતે મહારાજે પોતે સંકલ્પ પણ કરેલો છે, જે વાત હમણાં ગોપાળાનંદ સ્વામીની આપણે સાંભળી પ્રભુચરણ સ્વામી પાસેથી, અને પોતાને આત્મવિશ્વાસ પણ એટલો ખરો, આ લોકની દ્રષ્ટિએ ગુણની દ્રષ્ટિએ આપણે જોઈએ કે આવી રીતે આ સંપ્રદાય પ્રસરશે એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતે એવા સંકલ્પો કરેલા છે અને જબરજસ્ત આત્મવિશ્વાસ ટ્રેમેન્ડસ સેલ્ફ કોન્ફિડન્સથી પોતે ઘણી બધી વાતો કરેલી છે. એક વખત ત્યાં સારંગપુરમાં 1999 સાલમાં જ્યારે દિવ્ય સન્નિધિ પર્વ ઉજવાયેલું અને ગુજરાતના તમામ ક્ષેત્રોના સંત નિર્દેશકો, સત્સંગ પ્રવૃત્તિના સંતો અને મુખ્ય કાર્યકર્તાઓની આ શિબિર હતી, અને એમાં એ કાર્યક્રમના આયોજન પ્રમાણે વડોદરા યુવક મંડળ એક સુંદર સંવાદ ભજવ્યો અને આખું એક ટાઈમ મશીનમાંથી બધા પસાર થઈ ગયા એવો એક સંવાદ હતો અને 25મી સદીમાં સીધા પહોંચી ગયા. અને તે વખતે સત્સંગ કેવો છે એ બધી વાતો એ સંવાદમાં ચાલતી હતી. સાંઈ બાપા પોતે પણ મંચ ઉપર બિરાજમાન હતા અને તમામ સભા બેઠેલી. અને તે વખતે આ સંવાદમાં બધા શબ્દો આવ્યા કે ગઈકાલે તે સમાચાર સાંભળ્યા, એટલે પેલા બીજા યુવક કે શું કે ગઈકાલે જ આપણે ટોક્યોમાં અક્ષરધામનું ઉદઘાટન થયું. એટલે પેલા કેમ એ સમાચાર તમે સાંભળ્યા નથી? તો કે તું સ્વામિનારાયણ સત્સંગ પત્રિકા બરોબર નહીં વાંચતો. તો કે ના, છેલ્લા બે વખતથી ખબર નહીં કે ઘરે આવી છે પણ ટાઈમ જ નથી મળતો મને વાંચન. તો બે વખત એટલે એના પહેલા વખત નહીં તે નહીં વાંચી હોય? તો કે ના, એના પહેલાની વખતે નથી વાંચી. તો કે ઓ, તે ના વાંચી હોય તો તને કહું કે એની પહેલા તો આપણે ગયા અઠવાડિયે તો મોસ્કોમાં અક્ષરધામનું ઉદઘાટન થયું. કે એટલે આખું એક ટાઈમ મશીનમાંથી પસાર થયેલા બધાને એવો સંવાદ હતો અને 25મી સદીની બધી વાત ચાલતી હતી. સ્વામી આમ માળા ફેરવતા ફેરવતા સંવાદ બધો સાંભળતા હતા. અને પછી કે તને ખબર છે આવતા અઠવાડિયે રવિવારે વસંત પંચમી છે અને ત્યાં અટલાદરામાં સ્વામિનારાયણ મંદિર છે, કારણ કે અટલાદરાના યુવકો તને સંવાદમાં એ નામ લીધેલું કે અટલાદરામાં વસંત પંચમીનો ઉત્સવ છે અને આપણા ગુરુહરિ છે સંતોને દીક્ષા આપવાના છે અને વસંત પંચમી નિમિત્તે 100 સંતો દીક્ષા લેશે અને એ 100 સંતો લેશે એટલે ટોટલ સંતોની સંખ્યા BAPSમાં 1,75,00,000 પૂરી થશે. આવો સંવાદ ચાલતો હતો અને સંવાદમાં બધા ટાઈમ મશીનમાં 25મી સુધીમાં જતી રહેલા અને સ્વામી જે જે આંકડાઓ બોલાય અને જે જે સંકલ્પો થતા હતા ને બહુ આમ પ્રેમથી આમ સ્મિતથી સાંભળતા, ઘણી વખત પોતે પણ આમ ઇન્વોલ્વ થતા હતા. અને પછી આ સંવાદમાં બધી આ જ પ્રકારની બધી વાતો હતી. અને કે આ વખતે તો સુરત વાળા તો ગજબ કર્યું. કે તો કે શું કર્યું? તો એટલે કોઈ ડાબરા ઉત્સવ ચંદ્ર ઉપર કર્યો. કે આ બધી વાતો ચાલતી હતી. સ્વામી પણ માળા લઈને બેઠા. સ્વામી વચ્ચે બધા ઓડિયન્સ જેમ આપણે હસે એમ બધા હસતા હતા, કારણ કે સ્વામી પણ એકદમ હસી પડતા હતા. પછી સ્વામી પાસે માઇક મુકાયું અને સ્વામીને આશીર્વાદની શરૂઆત કરી અને સ્વામી પહેલું જ વાક્ય બોલ્યા, સ્વામી કે આપણે સંવાદ બધો સાંભળ્યો અને આ બધા સંકલ્પો યુવકોએ કર્યા છે બધા સાંભળ્યા છે. હવે સાંભળજો સ્વામી શું બોલે છે. સ્વામી કે આ બધા યુવકોએ સંકલ્પો કર્યા છે પણ આપણો જીવ બહુ ટૂંકો તે આપણને નાની નાની વાતો સૂજે. સ્વામી કે આપણો જીવ બહુ ટૂંકો છે ને એટલે આપણે નાની નાની વાતો સૂજે કે ભાઈ એક મોસ્કોમાં અક્ષરધામ ખુલ્યું. સાંઈ કે પેલું શું બોલે આપણે? જાપાનનું ટોક્યો કે ટોક્યોમાં ત્યાં અક્ષરધામ ખુલ્યું. કેટલા સાધુ કીધા? એટલે પેલા યુવકો એમ બધા બેઠા હતા સંવાદ કે બાપા 2.25 કરોડ. સાંઈ કે બસ એટલા જ? સાંઈ કે આપણો જીવ ટૂંકો છે ને એટલે આટલા જ આપણને સૂજે કે 2.25 કરોડ, પણ આપણે તો 5 કરોડ સાધુ થશે એમ કહીને સ્વામી એ વખતે બોલેલા આશીર્વાદમાં. અને આખા બ્રહ્માંડમાં એ બધી જગ્યાએ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એક જીવને થશે અને આ બ્રહ્માંડમાં મહારાજ પ્રગટ થયા છે અને એમની કૃપાથી જોગી મહારાજ જેવા પુરુષ કાયમ રહેશે તો અનંત જીવ અક્ષરધામને પામશે. એ બધા સંકલ્પો સ્વામીએ તે વખતે કરેલા, પણ આપણને ખ્યાલ આવે કે જેવો મહારાજના સંકલ્પો જેવા હતા એવા જ આપણને બળિયા સંકલ્પો આજે આપણા ગુરુહરિના દેખાય છે. અને જેટલા કોન્ફિડન્સથી આત્મવિશ્વાસથી શ્રીજી મહારાજ વાતો કરતા આ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર વિશે, એટલા જ આત્મવિશ્વાસથી પ્રમુખ સ્વામી મહારાજ પણ આ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર વિશે બધી વાતો કરે છે, ત્યારે આપણને જણાય છે કે એ ગુણ મહારાજમાં હતો એ આજે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ આપણને જણાય છે. અને દરેક રીતે ગુણિયલ પણ એટલા છે, બુદ્ધિશાળી પણ એટલા છે. મહારાજ આ લોકની દ્રષ્ટિએ પણ બહુ જ બુદ્ધિશાળી હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે. એમનેમાં સંપ્રદાય ન ચલાવી શકે. આપણને બધાને અનુભવ છે, ગુણિયલ તો છે જ, અનંત પ્રકારના સાત્વિકથી માંડીને આધ્યાત્મિક અને ગુણાતીત ગુણો એમનામાં રહેલા છે.
પણ છતાં આ લોકની દ્રષ્ટિએ તમે જોઈએ તો હી ઇઝ એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ, અત્યંત બુદ્ધિશાળી છે પ્રમુખ સ્વામી મહારાજ. જેમ શ્રીજી મહારાજ પણ એકદમ બુદ્ધિશાળી હતા અને મહારાજે પોતે વાત કરી કે અમે બુદ્ધિશાળી છીએ અને બુદ્ધિશાળી વ્યક્તિ અમને ગમે છે. એટલે આ લોકથી પણ બુદ્ધિશાળી અને અલૌકિક દ્રષ્ટિએ જેની બુદ્ધિ પંચ વિષયમાંથી નીકળી અને ભગવાનમાં વળગી હોય એને પણ બુદ્ધિશાળી કહેવાય પ્રથમના 50 પ્રમાણે. પણ આપણે જ્યારે લૌકિક દ્રષ્ટિએ ગુણ જોવા માંગીએ છીએ ત્યારે લૌકિક દ્રષ્ટિએ મહારાજની પણ ખૂબ જ બુદ્ધિ ચોઝાડી હતી, એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ બુદ્ધિ અત્યંત ચોઝાડી છે એ આપણને અનેક પ્રસંગે દેખાય છે. મહારાજ એ કાયમ ત્યાં ગઢડામાં જ્યારે બિરાજમાન હોય અને સવારની સભા પૂરી કરીને પાછા પોતાના ઉતારે જતા હોય ત્યારે ત્યાં દાદા ખાચરના દરબારમાં જે બધા દાદા ખાચરની ગૌશાળાનું ધ્યાન રાખવા માટે ભરવાડો રાખેલા, એક જોદો ભરવાડ, એક પેલો બીજલ ભરવાડ હતો અને ત્રીજા એક અર્જન ભરવાડ, આ ત્રણેય ભરવાડો છે એ ગાય ભેંસનું જેટલું દૂધ તૈયાર થયું હોય દોઈને એ ગાયનું દૂધ અને ભેંસનું દૂધ બધું જુદું રાખતા અને એની મોટી મોટી પેલી બોઘેણીઓ આવે એ બધું ભરીને રાખતા અને રોજ મહારાજે દૂધ ઉપર દ્રષ્ટિ પ્રસાદી કરીને પછી એ ચાલતા ચાલતા જ એને તરફ જોતા. એટલે બાને દિવસમાં એક વખત આ ત્રણેય ભરવાડને પણ મહારાજની દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થઈ જતા. કારણ કે સવારથી બધા આ ગૌશાળાની સેવામાં મંડ્યા હોય. પણ હરિચરિત્રામૃતમાં એ અને લીલાકલ્પતરુમાં એમને લખાયું છે કે મહારાજ ત્યાંથી પસાર થતા હોય ત્યારે જો આગલા દિવસના દૂધ કરતા આ વખતના દૂધમાં કંઈક વધઘટ હોય તો તરત મહારાજ કહેતા કે ગઈકાલ કરતા આજનું દૂધ ઘીનું ઓછું, અરે ગાયનું ઓછું છે કે ભેંસનું ઓછું વધારે છે એ તરત કહેતા. અને કોઈ વખત એ 15-20 બોઘેણા ગાયના દૂધના અને કોઈ દિવસ 15-20 બોઘેણા ભેંસના દૂધના બાજુ બાજુમાં પડ્યા હોય પણ બોઘેણા તો બહારથી પેલી જે ગાગર હોય સરખી જ દેખાતી હોય પણ જો એ અરસપરસ કંઈ થઈ ગયું હોય તો એ 15 બોઘેણા ગાયના દૂધના પડ્યા હોય એની વચ્ચે એક દૂધ એક ભેંસના દૂધનું પડ્યું હોય તો એ દૂધ જોઈને મહારાજ કહેતા કે આ બધું ગાયનું છે વચ્ચે એક ભેંસનું પડ્યું છે. આમ દ્રષ્ટિથી આટલા દૂરથી મહારાજ કહી શકતા કે આ બધું ગાયનું દૂધ છે અને વચ્ચે એક ભેંસનું દૂધનું પડેલું છે. કેટલા બધા મહારાજ બુદ્ધિશાળી હશે એક લૌકિક દ્રષ્ટિએ. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનના છે કે દરેક ક્ષેત્રમાં મહારાજ એટલા બધા બુદ્ધિશાળી હતા કે તરત આમ વસ્તુ પારખી લેતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે, જબરજસ્ત તીવ્ર એમની બુદ્ધિશક્તિ છે. એક સેકન્ડમાં સ્વામીશ્રી પારખી શકે છે. એક વખત સ્વામી ત્યાં વલ્લભ વિદ્યાનગર પધાર્યા અને ત્યાં છાત્રાલયમાં તે વખતે અંદર પહેલી જ વખત આપણે પાક્કો ડામરનો રોડ થયેલો, એ ટાર રોડ કરેલો અને જરા 2.5-3 ઇંચ જાડો કરેલો, એટલે હાઈવે ઉપર જે પરમિશન મળે સ્પેશિયલ પરમિશન લઈને અંદર કરાયેલો. અને સ્વામી ત્યાં પહેલી જ વખત આ રોડ થયો પછી છાત્રાલયમાં આવતા હતા. હવે ત્યાં દરવાજાથી એન્ટર થયા અને બી બ્લોકના ચોક સુધી આમ વળીને આમ સંત નિવાસ સુધી આવે, સ્વામી તો અંદર પત્ર વાંચન કરતા, ચશ્મા પહેરેલા હતા અને પત્ર વાંચન કરતા હતા અને ગાડીમાં લાઈટ ચાલુ હતી અને ગાડી ત્યાંથી વળી અને છેક સંત નિવાસ પાસે ઉભી રહી ત્યાં સુધી સ્વામીએ પત્ર વાંચન ચાલુ રાખેલું. ઉભી રહી ગાડી એટલે સ્વામી જોયું કે ગાડી ઉભી રહી આમ, એટલે તરત ચશ્મા એમની ટેવ પ્રમાણે ચશ્મા અને કાગળને કાઢીને પેનને પાછળ આપી દીધું સેવક સંતને અને તૈયાર થયા. ત્યારે સેવક સંતે બાણું ખોલ્યું, સ્વામી ઉભા થઈને બહાર આવ્યા. પણ સેવક સંત બાણું ખોલતા હતા ત્યાં બાજુમાં જ ભગવચરણ સ્વામી ઉભા હતા એટલે એમને પણ જાણે આમ બાણાને હાથ દીધો. સ્વામી એમની સામે જોયું અને ભગવચરણ સ્વામી આમ જય સ્વામી કહીને હસ્યા આમ પગે લાગીને. એટલે સ્વામી સહેજે બોલ્યા, કારણ કે પટેલ બહુ મલકાવવાની જરૂર નથી, આ તમને એમ કે મેં રોડ બાંધ્યો છે અને બહુ સારો થયો છે પણ ત્યાં ઢાળ છે પાણી ભરાશે. તો ભગવચરણ એકદમ શોક થઈ ગયા. એટલે ભગવચરણ સ્વામી તો એકદમ છૂટ છે બાપા સાથે બોલવાની અને ખૂબ સખા ભાવ છે અને બહુ છૂટથી બધી વાતો કરતા હોય છે. ભગવચરણ સ્વામી કે તમે જિંદગીમાં કોકે કંઈક સારું કામ કર્યું તો વખાણતા શીખ્યા છો કે નહીં એમ કહો. એટલે કોઈકે કંઈક આમ સારું કામ કરે તો માણસ જરા વખાણે ભાઈ સારું કર્યું અને ભૂલ કાઢવી હોય ને તો 2-4 દિવસ રહીને પછી શાંતિથી ભૂલ કાઢે, બહુ વ્યવહાર થોડોક શીખો કે. કોકની તાર ભૂલ કાઢ્યો તો 2-4 વખત એને હળો મળો વાતચીત કરો, સારી વાત કરો, પછી ભૂલ કાઢે, તરત મોઢા ઉપર તમે સુધી ભૂલ કાઢો ચાલતું હશે કે છે. સાહેબ કે જો પટેલ આ તો અમારે તમને ખુલ્લા દિલે વાત કરવી હતી એટલે અમે તમને કરી કે ના એવું કંઈ નથી. ભગવચરણ સાહેબ કે બધું જ વ્યવસ્થિત તપાસ કરી છે ને કંઈ એવો ઢાળ નથી રહી ગયો ને સપાટ જ રોડ છે. સાહેબ કે પટેલ માનવું હોય તો માનો, ચોમાસું આવે ત્યારે આપણે વાત કરશું કોન્ફિડન્ટલી એકદમ. હા સ્વામી ચોમાસું આવશે ત્યારે આપણે વાત કરશું કે છે. અને પછી તો સ્વામી તો એકદમ ખકાળ હસતા હસતા અંદર ગયા. મોટા પુરુષોની આમ રીત હોય છે, મહાન પુરુષોની એક આમ વ્યવહારિક રીત હોય છે કે એક વાર તમને કે જો તમે માનો તો સારું પણ જો ન માનો તો કોઈ દિવસ મોટા પુરુષ આગ્રહ ના કરે, એમની રીત નથી.
એ કામ કરવાની રીત જ નથી. બધા જ મહાપુરુષો જે આધ્યાત્મિક માર્ગે થઈ ગયા, ધે ટેલ યુ વન્સ, ઇફ યુ ઓબે ઇટ્સ ઓકે, ઇફ યુ ડોન્ટ ઓબે ધે લીવ ઇટ. એ છોડી દેવું વસ્તુ. એ સ્વામી એકદમ ચાલતા ચાલતા ત્યાંથી નીકળી ગયા. અને પછી ચોમાસું આવીને ધમધોકાર વરસાદ પડ્યો અને ભગવત ચરણ સ્વામીની ઓફિસમાં બેઠા હશે. વરસાદ આમ જોયું કે અડધો કલાકથી વરસાદ પડે છે, આમ ઓફિસમાંથી નીકળીને સંત નિવાસ સુધી જવાય એવું નથી. અને પછી એકદમ મને કલાક પછી યાદ આવ્યું કે સ્વામી પેલા રોડનું કહેતા હતા પાણી ભરાશે જોવા જ દે કહેશે. એટલે ઓફિસમાંથી ઉભા થઈને આમ ધોતી બરોબર આમ સંકોચીને ક્યાંકથી પેલી સાધુ દિવસની ઓફિસમાંથી એક પેલી છત્રી શોધી અમને, અને છત્રી લઈને આમ ચાલતા ચાલતા બહાર આવ્યા કે જો બી બ્લોક પાસે કેટલું પાણી ભરવાનું. બરોબર ઓફિસમાંથી બહાર આવીને આમ જોયું ને પાણી ભરી ગયેલું બી બ્લોક પાસે તો. અને ત્યાં જઈને નજીક જઈને અમને જોયું તો લગભગ એન્કલ ડીપ અહીં સુધી આપણો પંજો આખો ફૂટ અંદર આવી જાય, લગભગ ચાર ચાર પાંચ પાંચ ઇંચનું પાણી ભરાઈ ગયેલું. એમને થયું કે સ્વામી કેટલા બુદ્ધિશાળી કહેવાય. હવે આપણે વિચાર કરીએ કે રોડ ઉપર આપણે ટ્રાવેલ કરતા હોઈએ અને એમાં સહેજ વણાકમાં ઢાળ હોય, સહેજ એ મર્ક જેવી કારમાં આપણે બેઠા હોય અને એમાં એ વખતે પાછા પત્ર વાંચન કરતા હોય, વૃત્તિ પત્રમાં હોય, અને એ પાછું સીધી ગાડી નથી આમ ટર્ન લેતી હતી, એ વખતે આમ ટર્ન લે અને આમ ઢાળ છે એવી ખબર પડે. પણ જબરજસ્ત બુદ્ધિશાળી કહેવાય ને સ્વામી, એક સેકન્ડમાં તરત પારખી ગયા. આ તો ઘણા બધા સંતોનો અનુભવ છે, ઘણા બધા કાર્યકર્તાનો અનુભવ છે કે સ્વામી પાસે કંઈક માર્ગદર્શન લેવા માટે જઈએ તો યુ હેવ ટુ બી ફૂલી પ્રિપેર્ડ. જો તમે તૈયાર ના હો તો થર્ડ મિનિટ ઇન ટુ ધ મિટિંગ અને ઈ સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ, આમ પૂછવા માંડે કે આનું શું, આનું શું, આનું શું, તો તમને પાંચ મિનિટમાં તો મૂંઝવી નાખે સ્વામી, એટલા પ્રશ્નો પૂછી કાઢે. અને પાંચમી મિનિટે તો સીધો જ તમને પ્રશ્ન પૂછે ને કે અહીંયા શું, તો તમને એમ થવા માંડે કે આ તો મેં વિચાર્યું જ નહોતું, આ તો મને ખબર નહોતી રાખું કે સ્વામી મને આ વિચારીને લાવી એમ. એટલા બધા શાર્પ છે. એમાં કન્સ્ટ્રક્શન, લીગલ ને ફાઇનાન્સ ત્રણ તો એમની માલિકીના ડિપાર્ટમેન્ટ છે. આ ત્રણ તો એમની માલિકી છે, આ અદભુત. એક વાર આમ બાંધકામ જોવા ને બ્રહ્મતીર્થ સ્વામી ત્યાં સારંગપુરમાં નવું રસોડું બંધાતું હતું, સ્વામીને જોવા માટે લઈ ગયા. અને સ્વામી ત્યાં બે ત્રણ સંતો બેઠા હતા, સ્વામી લાવો પીરસી એમ કરીને સવારે અગિયાર સાડા અગિયાર વહેલા અમુક સંતો પેલી દવાને ચરી ચાલતી એટલે જમતા હતા અને પીરસી ને પછી સ્વામી આગળ ચાલ્યા. અને બાબા કે આ રીતે અહીંયા છત કરી છે ને આ રીતે બહારની પેરાપેટ છે. સ્વામી એક જ વાર આમ જોયું સ્વામી કે પેરાપેટ વાંકી છે. હવે લગભગ અબાઉટ 30 ફીટ ડિસ્ટન્સથી કેવું કે આ પેરાપેટ વાંકી છે. ભ્રમતી સ્વામી કે ના સ્વામી કે જોજો ચેક કરાવજો, અને ચેક કરે તો પેરાપેટ થોડીક વાંકી હતી. આટલું શાર્પ સ્વામીનું વિઝન છે, જબરજસ્ત. અને અકાઉન્ટમાં પણ એવું, તમે પેલી બેલેન્સ શીટ લઈને બેસે ને તો આમ જ જાય સીધા જ. આપણે સ્ટોરી વાંચીએ એની કરતા ફાસ્ટ એકાઉન્ટ શીટ વાંચી શકે છે બેલેન્સ શીટ. તમે હેરી પોટર વાંચો ને એની કરતા ફાસ્ટ વાંચે છે, એટલી ફાસ્ટ આમ સીધા જ પાના ફેર આમ જ જાય છે. એમની આંગળી કોન્સ્ટન્ટ મૂવમેન્ટમાં હોય અને વચ્ચે એક જગ્યાએ પણ આંકડામાં ફેર હોય ને ત્યાં સીધું પિન પોઈન્ટ કરે કે આ શું છે. એવા તો ઘણા બધા સંતો અને હરિભક્તો અનુભવ છે. અને ત્રીજું લીગલ, હરીશભાઈ દવે ઘણી વખત વાત કરે છે કે આમ સ્વામી પાસે પ્રશ્નની રજૂઆત થાય તો લીગલી આમાં શું થઈ શકે, આપણને પોતે પૂછે પણ ખરા અને ઘણી વખત આઉટરાઇટ સલાહ આપી દે કે આનું આમ કરો આમ થશે જ. એટલા બધા આમ તીવ્ર બુદ્ધિશાળી છે. પણ એ સ્વામીના જીવનની એ વિશેષતા છે. પણ મહારાજની પણ આવી ચોઝાડી બુદ્ધિ હતી અનેક ક્ષેત્રમાં, એમ સ્વામીની પણ અત્યંત ચોઝાડી બુદ્ધિ છે કે એકવાર વસ્તુ જોવે એકવાર પારખે, બહુ જ શાર્પ દ્રષ્ટિ છે સ્વામીની. એમને ઘણા બધા પ્રસંગો પરથી આમ જણાય છે. આમ સ્વામી આમ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા હતા સારંગપુરમાં. સ્વામી પહોંચ્યા ત્યારે તો પડદો બંધ હતો, પડદો ખુલ્યો અને સ્વામી આમ આમ હજી આંખ ખોલી, સ્વામી કે પૂજારી મહારાજ, સ્વામીને આમ ટેવ છે ઘણી વખત પૂજારીઓને બોલાવવાની, દર્શન કરતા સ્વામીને કંઈક આમ સૂચનો ને તો બોલાવે પૂજારી એમ કઈ બૂમ પાડે એટલે જયારે પૂજારી આમ બહાર આવે ને સ્વામી કે હરિકૃષ્ણ મહારાજનો સાફો છે ને સહેજ આંખ ઉપર આવે છે. આપણા આંખ ઉપર કપડું હોય ને તો આપણને આમ સેટ ના થાય, સહેજ બાજુ પર એક દોરાવા જેટલો સાફો અંદર આવતો હતો. પણ સ્વામી એક જ દ્રષ્ટિએ પહેલા જ દર્શનથી આમ પામી ગયેલા. આપણને અત્યારે પૂછ્યું હોય કે આજે ઘનશ્યામ મહારાજના વાઘા કેવા હતા, બહુ ટોપ. બહુ ટોપ એટલે કેવા, જબરજસ્ત. તે દર્શન ના કરે તો કે ના મેં ના કર્યા, હું મોડો આવ્યો કે અરે યાર તું ચૂકી ગયો, બહુ મસ્ત દર્શન હતા. પણ બોલે નહી હો કેવા હતા, કયા વાઘા પહેર્યા, કારણ કે એને જ યાદ ના હોય. કથા કેવી થઈ, જબરજસ્ત. પણ શું વાત શું થઈ, તું નતો કે છે, અરે રહી ગયો કે છે, પણ તું બોલ ને શું હતી એ તો બોલ, એટલે આપણને યાદ ના આવે. એટલે આવું હોય છે. પણ સ્વામી અત્યંત બુદ્ધિશાળી છે અને અત્યંત એમની તીવ્ર સ્મરણ શક્તિ છે એ આપણને ઘણા બધા પ્રસંગોએ જણાયું છે. પણ મહારાજ આવા બુદ્ધિશાળી હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે. અમુક વખતે મહારાજને આમ સ્પોન્ટેનિયસ પ્રશ્નો પૂછાતા, ઘણે બધે ઠેકાણે મહારાજ વિચરણ કરતા તે કોઈ એવા ગુણભાવી હોય, કોઈ દ્વેષી પણ હોય, કોઈ મોટા અમલદારો પણ હોય, ઓફિસર્સ હોય, પણ ઘણી વખત મહારાજને એવા પ્રશ્નો પૂછી બેસતા. પણ મહારાજ સ્પોન્ટેનિયસ જવાબ પ્રમુખ સ્વામી આટલું છે, ઘણી પ્રશ્નો પણ અત્યારે તો એ લોકો હોય છે.
કોઈ વખત મહાનુભાવ સ્વામીને મળવા આવ્યા હોય અને ઘણા વખત કંઈક સ્વામીને પૂછવે તરત પૂછે, પણ શ્રીજી મહારાજે પોતાની પ્રકૃતિની વાત કરી છે કે

ઘરના બધા પંડિતો ભેગા થાય, શાસ્ત્રનો નિચોડ રૂપ પ્રશ્ન તૈયાર કરે, અને એ પ્રશ્ન જ્યારે હું વિચરણમાં નીકળતો ને ઘોડાના એક પેંગડામાં મેં પગ નાખ્યો હોય તે વખતે મને પૂછે, 6 મહિના ભેગા થઈને એ લોકોએ ચર્ચા કરીને પ્રશ્ન તૈયાર કર્યો હોય અને મને પૂછે તો એક પેંગડામાં તમે પગ નાખી દીધો હોય, ઘોડાના બીજા પેંગડામાં પગ નાખો ત્યાં સુધી હું એનો ઉત્તર કરી દઉં, એવી મહારાજની બુદ્ધિ હતી. એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ એવી જ બુદ્ધિ છે. શ્રીજી મહારાજ એક વખત ત્યાં અમદાવાદ પધાર્યા અને ત્યાં ઇંગ્લિશ ઓફિસર ડનલોપ સાહેબના ત્યાં મકાને બંગલે પધાર્યા. ત્યાં થોડી ઔપચારિક વાતચીત થઈ અને ડનલોપ સાહેબે સીધો જ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ વૈષ્ણવો બધા એમ કહે છે કે 4 સંપ્રદાય છે તો તમે આ 5મો સ્વામિનારાયણ સંપ્રદાય કેમ ન કર્યો, એ શું હેતુથી તમે આ 5મો સંપ્રદાય કર્યો છે અને એનો હેતુ શું છે? ત્યારે મહારાજ તો તરત પારખી ગયા કે આવો પ્રશ્ન કે ડનલોપ સાહેબને સૂજે નહીં પણ કોઈક વૈષ્ણવોએ એમને પૂછાવડાયો છે. એટલે મહારાજે તરત જવાબ આપ્યો કે તમારી વાત તો સાચી છે કે 4 સંપ્રદાયો છે, પણ આ 5મો સ્વામિનારાયણ સંપ્રદાય કેવી રીતે? તો જ્યારે ભાગવતમાં વાત આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અંતર્ધાન થયા ત્યારે ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા હતા અને ઉદ્ધવજી એ ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ વિશે ચાલ્યા હતા, એમ અમારા સંપ્રદાયમાં અમારા આશ્રિત જે ત્યાગી વર્ગ છે એ પણ ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે છે, માટે આ ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. આ સાંખ્યના મતને આશરેલા છે, આ વૈરાગ્ય છે અને આ અમારી રીતિનીતિ છે. એટલે જેમ તમારે કોઈ બાળક હોય તમે એમ કહો કે આ એના મામા ઉપર ગયો છે, આ એના કાકા ઉપર ગયો છે, આ એની મા ઉપર ગયો છે, એમ અમારો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. એટલે આ 5મો સ્વામિનારાયણ સંપ્રદાય. ખુશ થઈ ગયા ડનલોપ સાહેબ કે મને ઘણા વખતથી મૂંઝવણ હતી પણ મને આ પ્રશ્નનો ઉત્તર યથાર્થ મળી ગયો. મહારાજ એક વખત ભરૂચ સાઈડ પધારેલા અને ત્યાં એક અંગ્રેજ મામલતદારે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછેલો કે આ વટલવું એટલે શું, અને બ્રાહ્મણના હાથનું બધા જમે પણ બીજા કોઈ બ્રાહ્મણ બીજા કોઈના હાથનું જમે નહીં, એવું કેમ? ઘણા બધાને આપણને પ્રશ્ન હોય ને કે આ સંતો રસોઈ બ્રાહ્મણના હાથની જ જમે છે, બીજાના હાથની જમતા નથી. તો મહારાજને આવો પ્રશ્ન પૂછાયેલો, મહારાજે બહુ સુંદર જવાબ આપેલો. મહારાજ કે પોતપોતાના ધર્મમાંથી ચલાયમાન થાય ને વટલવું કહેવાય, પણ જ્યાં બીજો પ્રશ્ન છે કે બ્રાહ્મણો કોઈના હાથનું જમે નહીં પણ બ્રાહ્મણના હાથનું બધા જમી શકે, એ કેવી રીતે? તો મહારાજ કે જો જેમ વેદો છે એ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે એમ બ્રાહ્મણો પણ ભગવાનના મુખમાંથી પેદા થયા છે, અને પછી ક્ષત્રિય છે એ ભગવાનના બાજુબંધમાંથી પ્રગટ થયા છે, જે વૈશ્ય છે એ ભગવાનના સાથળમાંથી પ્રગટ થયા છે, અને શુદ્ર છે એ ભગવાનના ચરણાવિંદમાંથી પ્રગટ થયા છે. માટે આ 4 આશ્રમ છે એટલે 4 વર્ણ છે અને પોતપોતાના કાર્યો આ પૃથ્વીના વિશે છે તો સમાજ બધી સુવ્યવસ્થા પ્રમાણે ચાલે. એટલે આ બ્રાહ્મણો છે એ શાસ્ત્રોનો બધો અભ્યાસ કરતા હોય, માર્ગદર્શન આપતા હોય અને રાજા અને પ્રજા બંનેને સુમેળે સુખે સાથે રાખે એવા ભગવાન સન્મુખ બધાને કરતા હોય. ક્ષત્રિયો હોય એ બધાની રક્ષા કરતા હોય, વૈશ્ય છે વેપાર કરતા હોય અને શુદ્ર છે એ સમાજની સેવા કરતા હોય. આ વૈદિક રીત છે, આ પ્રમાણે સમાજ ચાલે તો સુમેળે સમાજ ચાલી શકે. આટલી વાત કહીને શ્રીજી મહારાજ એક બહુ ઇન્ટેલિજન્ટ વાક્ય બોલ્યા. મહારાજ કે તમે કોઈ બહારથી થાકીને આવ્યા હોય અને પાણીથી તમે મોઢું ધોવો તો મોઢું ધોતા જે પાણી વધે એનાથી પગ ધોઈ શકાય, પણ તમે પગ ધોવાની શરૂઆત કરો પછી એ પાણી વધે તો એ પી ના શકાય. એમ બ્રાહ્મણોના હાથનું બધા જમે પણ બીજાના હાથનું બ્રાહ્મણો જમી શકે નહીં. મહારાજે શાસ્ત્ર જવાબ આપેલો, પણ એ સાહેબને તરત ગમી ગયું. મેં ઘણા વખતથી ઘણાના પ્રશ્ન પૂછ્યો પણ મને કોઈ દિવસ એનો યથાર્થ ઉત્તર મળ્યો નથી, અને આ મહારાજે આ યથાર્થ ઉત્તર કર્યો. ત્યારે આવી રીતે ઘણી વખત મહારાજ અત્યંત મહારાજને આવા પ્રશ્નો સીધા પૂછાતા પણ મહારાજે પ્રશ્નનો યથાર્થ ઉત્તર આપી શકતા. એક વખત શ્રીજી મહારાજને કમલદારે મોઢે પ્રશ્ન પૂછ્યો કે હિન્દુ શ્રેષ્ઠ કે મુસલમાન શ્રેષ્ઠ, ત્યારે મહારાજ કે તમે શું માનો છો? મહારાજને સામે કાઉન્ટર ક્વેશ્ચન કર્યો શ્રીજી મહારાજે. ત્યારે એને કહ્યું એમ અમલદારે કે હું તો એમ માનું છું કે મુસલમાન છે એ હિંસા કરવામાં બીતા નથી અને માંસ ખાય છે અને પશુને મારે છે, મૂર્તિ પૂજામાં માનતા નથી, એટલે કનિષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજે બહુ જ ફાઇન અને સોર્ટ ઓફ અ બિટ ડિપ્લોમેટિક આન્સર શ્રીજી મહારાજે તે વખતે આપેલો. મહારાજ કે જો ભગવાન અને સંતનો યોગ થાય તો યવન સરખા જીવ હોય એ પણ ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામને પામી શકે, માટે ઊંચ નીચનો કોઈ ભેદ ન રાખો, ભગવાનને સંતનો જેને યોગ થયો છે અને ભગવાનને સંતની રીતિનીતિ પ્રમાણે વૈદિક માર્ગ પ્રમાણે જે પોતાનું જીવન જીવે છે શ્રેષ્ઠ છે.

બહુ સરસ મહારાજે ઉત્તર આપેલો. પણ આવી રીતે મહારાજને પ્રશ્નો પૂછાતા અને ઘણી વખત આવા અણધાર્યા પ્રશ્નો પણ મહારાજને આવતા, પણ મહારાજ એવા બુદ્ધિશાળી હતા કે ગમે તે પ્રશ્નને મહારાજ ઇઝીલી ટેકલ કરી શકતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણને દેખાય છે પાંચ જ ચોપડી ભણેલા, પણ અત્યંત બુદ્ધિશાળી છે અને ગમે તે પ્રશ્ન ગમે ત્યારે ઉદ્ભવે સ્વામી આમ ઇઝીલી ટેકલ કરી શકે છે અત્યંત સાહજિકતાથી. એ પણ આપણને સ્વામીના જીવનમાં અનેક પ્રસંગે જોયું છે. એક વખત તો સ્વામી આમ સલા પ્રમુખ કે રૂમમાં બેઠો, હજી પહેલો ખટે આવ્યો છે, એમની શક્તિ નહીં હા એ તો પછી, પણ જે માણસના જીવનમાં લાખો માણસને વ્યક્તિગત મળ્યા હોય, એની વાતો સાંભળી હોય, એના ફેશિયલ એક્સપ્રેશન્સ નજીકથી જોયા હોય, એની બોલવાની રીત, એની બોડી લેંગ્વેજ આટલું બધું નજીકથી ઓબ્ઝર્વ કર્યું હોય, એ માણસ અંદાજ ના આવી જાય. જેમ તમે દુકાન ઉપર કાઉન્ટર ઉપર 5-7-10 વર્ષથી બેઠા હો તો પછી તમે ગ્રાહકને જોઈને આમ સામાન્ય અંદાજ નથી આવતો કે આનો આનો આનો પરચેસિંગ પાવર કેટલો હોઈ શકે, અથવા એની બોડી લેંગ્વેજ કે હાવભાવ પરથી ખબર પડે કે આ ખરીદશે કે નહીં ખરીદે, ખાલી ટાઈમ કાઢવા આવ્યો છે, બાર વરસાદ પડે છે અને છત્રી નથી એટલે દુકાનમાં આવ્યો છે ખબર ના પડે. એમ આપણને એટલી ખબર પડી જાય છે તો આમને ના ખબર પડે આ તો કેટલા બુદ્ધિશાળી છે, અને અમથા આપણા જેવા લાખોને એમને રમાડે છે હવારથી ઉઠીને હાથ દીધી, એટલે અત્યંત બુદ્ધિશાળી છે. પણ સ્વામીને ઘણી વખત પ્રશ્ન પૂછાય છે અને સ્વામી આમ સ્પોન્ટેનિયસ જવાબ આપી છે. સ્વામીને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયાનું ભવિષ્ય તમે કેવું જોવો છો, સ્વામી એક જ લાઈનમાં ઉત્તર આપ્યો, ભગવાનનું ભજન કરશે અને ભગવાનના નિયમ પાળશે તો સારું જ છે, ધ રેસ્ટ ઓફ ધ થિંગ હી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ, બાકીનું એને સમજી જવું પડે, અધર સાઈડ ઓફ ઇટ. પણ સ્વામીએ જવાબ આપેલો. સ્વામીને એક વાત એવું પૂછ્યું કે 21મી સદી એ ટેકનોલોજીની સદી છે, તો એ દ્રષ્ટિ એમાં તમારો શું દ્રષ્ટિકોણ છે? સ્વામી કે ટેકનોલોજી એ સારી વસ્તુ છે અને ઉપયોગમાં છે, માણસને સુખાકારી છે, પણ ધર્મ સાથે જો એનો સમન્વય થશે તો વધારે સુખાકારી બનશે, નહીં તો હિંસા થશે. બહુ સ્પષ્ટ સ્વામી એ વખતે જવાબ આપેલો કે તમે આમ આ બધા મોડર્ન સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વાપરવાનો તમે નિષેધ કરો છો. સ્વામી કે ક્યારે અમે નિષેધ નથી કર્યો, પ્રેમથી બધા વાપરે એ માણસના સુખાકારી માટે છે, પણ એમાં જો વિવેક નહીં હોય તો એ બધી જ વસ્તુ છે એ માણસને નુકસાન કરશે. ક્યાંક પછી સ્વામી દ્રષ્ટાંત આપ્યું, સ્વામી કે ટીવી જોવામાં વિવેક નથી એટલે આ બધું થાય છે. તો જો આવી રીતે સ્વામી આમ સ્પોન્ટેનિયસ જવાબ આપી શકે છે અને આમ સ્પષ્ટપણે, સ્વામીને એક વખત એક સભામાંથી ઉતરતા જ એક મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો કે ધર્મ ધર્મ વચ્ચે આટલા બધા ઝઘડા કેમ છે? સ્વામી એકદમ સ્પોન્ટેનિયસ, સ્વામી કે કોણે કીધું ધર્મ ધર્મ વચ્ચે ઝઘડા છે? ધર્મ તો સારું જ શીખવે છે, એક પણ ધર્મગ્રંથ તે એવો વાંચ્યો છે કે જેમાં હિંસાનું પ્રતિપાદન કર્યું હોય? સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. કોઈ ધર્મમાં હિંસાનું પ્રતિપાદન નથી કર્યું, એ ત્યાં અહિંસા જ શીખવાડી છે, પણ એના ઇન્ટરપ્રિટર્સ એટલે કે એમાં જે એ લોકો જે આપણને સમજાવનારા છે એના મનમાં એની બુદ્ધિમાં ભેદ રહી જતો હોય એટલે બીજી રીતે એના અર્થઘટન કરતા હોય છે. અને પછી સ્વામી બોલ્યા કે તું સમજી રાખ, ઝઘડા ધર્મના નથી પોલિટિક્સના છે, અને એ લોકો પોતાના સ્વાર્થ માટે ધર્મમાં ઝઘડો ઊભો કરે છે, બાકી ત્યાં ઝઘડા જ નથી. આજે આ વિચાર આવવો અને આ વિઝન આવવું એ સામાન્ય વ્યક્તિને ન આવી શકે, પણ આવા જેવા શ્રીજી મહારાજ અત્યંત બુદ્ધિશાળી હતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે આપણને દેખાય છે. એટલે આમ એક લૌકિક દ્રષ્ટિએ પણ કદાચ આપણે વિચારીએ તો લૌકિક દ્રષ્ટિએ પણ આટલો મોટો એક સંપ્રદાય ચલાવવો હોય તો જે સીઈઓ ઓફ ધ સંપ્રદાય હોય, પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ, હી હેઝ ટુ બી સો ઇન્ટેલિજન્ટ, આટલા બુદ્ધિશાળી હોવા જ જોઈએ. પણ એ સ્વામીના જીવનમાં આપણને દેખાય છે કે આપણે જમીન ખરીદવાની હોય, દુકાન વેચવાની હોય, દીકરા દીકરીના લગ્ન કરવાના હોય, તમે આમ પિક્ચર રિલીઝ કરો એમની પાસે, આમ ચિત્ર રજૂ કરો અને ઈ સ્ટાર્ટ્સ આન્સરિંગ, તરત કહો આપણે આમ કરો આમ કરો આમ કરો, અને બધા જ હરિભક્તોને આપણને અનુભવ છે કે આપણા નાના મોટા વ્યવહારિક પ્રશ્નોમાં જે માર્ગદર્શન સ્વામી આપ્યું છે એ અદ્ભુત માર્ગદર્શન છે, એ જબરદસ્ત માર્ગદર્શન છે. હમણાં સ્વામી ગોંડલમાં હતા અને એક આપણા હરિભક્ત છે મથુરભાઈ મૂળ, એ લોકો પીપળાણા સંપ્રદાયમાં હતા જોગી સ્વામીને, ત્યાંથી પછી આ આપણા સંપ્રદાયમાં આવેલા છે. હવે એમને કોઈ સંતાન કે દીકરા દીકરી છે નહીં, એમના પત્ની પણ કેન્સરના લીધે હમણાં ધામમાં ગયા, એટલે એમની ઈચ્છા થઈ કે બધું એમનું મકાન છે અને બીજું એક બે પ્રોપર્ટી છે બધું આપણે સંસ્થાના નામે લખી દઈએ કે હું છું ત્યાં સુધી હું રહીશ ઘરમાં અને પછી સંસ્થાને બધું અર્પણ દે, કારણ કે એમને પાછા એમને કોઈ ભાઈ બહેન પણ નથી અને દીકરા દીકરી પણ નથી, એમના પત્ની પણ ધામમાં ગયા, એટલે એમના વિલ કરવાની ઈચ્છા થઈને સ્વામીને ત્યાં ગોંડલ વાત કરી. સ્વામી કે સારું, કોઈ સારા વકીલ પાસે તમે બક્ષિસ દસ્તાવેજ લખાવી લેજો અને પછી અર્પણ કરી દેજો ત્યાં. એટલે કે સારું. થોડા દિવસો પછી સ્વામીને મળવા માટે આવ્યા અને સ્વામી પાછું એમને માર્ગદર્શન પણ આપેલું કે આવા આવા શબ્દો વાપરજો અને આવી રીતે સંસ્થાને ભેટ આપો છો એટલે તમે લખાવજો, બધા વ્યક્તિગત મુલાકાતમાં આવતા એની વચ્ચે જ આ વ્યક્તિ

મથુરભાઈ ના સ્વામી એમ સાહજિક માર્ગદર્શન આપેલું. તો બે ત્રણ ચાર દિવસ પછી આવ્યા અને સ્વામીને આવીને વાત કરી કે સ્વામી, હું મારા વકીલ પાસે ગયો અને મેં એને કહ્યું કે બક્ષિસ દસ્તાવેજ બનાવો અને એમાં આવા આવા શબ્દો તમે લખો. ત્યારે પેલા વકીલે કહ્યું કે ભાઈ, આવા શબ્દો લખવાની કંઈ જરૂર નથી, અમારું સ્ટાન્ડર્ડ ફોર્મેટ બક્ષિસ દસ્તાવેજનું હોય જ છે, એ તમે લખી આપીએ. તો કે મેં ના પડી કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી કીધું છે કે તમે આવા શબ્દોમાં લખી આપો. એટલે પેલા વકીલે એમ કહ્યું કે પ્રમુખ સ્વામી તો પાંચ ચોપડી ભણેલા છે. આ મથુરભાઈ સ્વામીને વાત કરતા હતા કે પ્રમુખ સ્વામી તો પાંચ ચોપડી ભણેલા છે, એને કોઈ દિવસ લોનું એક પુસ્તકે હાથમાં પકડ્યું નથી, કે એને શું સમજણ પડવાની, કે એને કાંઈ ખબર ના પડે કે આવી રીતે આ શબ્દો લખાય જ નહીં. આટલું બોલે ને સ્વામીને એમ મુખાકૃતિ ફરી ગઈ. અને યુ કેન સી હિમ એઝ અ સી ઓફ બીએપીએસ. સ્વામીને એમ સ્ટાઇલ છે ને, આમ હોઠ પકડી લીધો તરત, આમ આ નીચલો હોઠ પકડે ને એટલે સમજવાનું કે ઇઝ ડીપલી એનગ્રોસ્ડ ઇન સમથિંગ. એમની એક ટિપિકલ ઘણી બધી એમની આદતો છે, એમને કઈક મશ્કરી શરૂ કરવી હોય તો આ ડાબા હાથની આ વચલી આંગળી છે ને અહીંયા અહીં જાય, ખબર નહીં અમુક જગ્યા આમ સ્વિચ પડતી હશે. પણ આ બધી અમુક એમની ટિપિકલ આદત છે. આમ જમવા બેસી ગયા શ્રીમદ સદગુણ શ્લોક બોલાઈ ગયો અને થાળ હજી આવ્યો ના હોય તો આમ જમણાથી આમ તબલા વાગતા હોય, આમ રાજો હોય, રાજોતી વખતે આમ આંગળીઓ ફરવા માંડે એમની. એટલે આ બધી એમની એક ટિપિકલ આદત છે. પણ સ્વામી આમ એકદમ હોઠ પકડીને સામું જોયે, સ્વામી કેમ, પછી શું કીધું? કે પછી એમ બોલે કે પ્રભુક સ્વામીને તો શું એ ક્યાં ભણેલા છે એને કઈ ખબર હોય. સ્વામી આમ જોઈ રહ્યા બી એમ, અને એવા એ દ્રષ્ટિ જે સ્વામીની હતી, આમ આપણે લાગે કે ભગવાન ને સંત આમ એ વિચારતા શું આ જીવ એ શું એના મનમાં સમજતા હશે એમ. એ જે ભાવ હતો ને સ્વામીના ચહેરા ઉપર જબરદસ્ત હતો. બાજુમાં અંબે સંતો ઉભા હતા અને ત્રણ ચાર હરિભક્તો ઉભા હતા. સ્વામી અમારા સંતોની સામે જોઈને કે, સ્વામી કે હા, કહેજો એ વકીલને કે પ્રમુખ સ્વામી મહારાજને બહુ ખબર ના પડે કે આ સંપ્રદાય છે ને એમને એમ ચાલે છે. કેફસી બોલ્યા હતા, કહેજો એ વકીલને કે એમને એમ નહીં ખબર પડતી પ્રમુખ સ્વામી મહારાજને કે આ સંપ્રદાય એમને એમ ચાલે છે કે. એટલા કેફથી પોતાનો સ્વમહિમા ગાયેલો. અને પછી સ્વામી એમ મથુરભાઈ કે નાના સ્વામી, આ તો મેં વાત કરી પણ આપણે તો આ પ્રમાણે જ કરવું છે. સ્વામી એમ નીકળતા હતા મથુરભાઈ ત્યાં એકદમ ભાવથી એની સામે જોતા હતા અને જે હસતા હતા. અને સાઈન એમ થતું હતું આમ, અને આપણે એમ અનુભવ આવે કે સ્વામી શું આમ લોકો વિચારતા હશે, શું એની બુદ્ધિ ઉપર લોકોને માન હશે. અને હવે પેલા જિંદગીમાં બક્ષિસ દસ્તાવેજ જોયા નહીં હોય, લખ્યા નહીં હોય એટલી તો એકચ્યુઅલી ડીલ લેન્ડની પ્રમુખ સ્વામી મહારાજે પૂરી કરી છે. એના ક્લોઝિંગ એટલા કરી નાખ્યા છે સ્વામીએ. તો એને ક્યાં ખબર છે પ્રમુખ સ્વામી મહારાજ જમતા જમતા વિડીયો જોતા જોતા બે ત્રણ જમીનની વિડીયો જે તે સ્થાનિક સેન્ટરોમાંથી મોકલાવી હોય એમ જમતા જમતા જમે, આમ પાપડ જમતા જમતા આમ જોતા હોય, પછી ફોન પતે ને જમવાનું એટલે કે લાવો ફોન, આપણે પેલી બીજા નંબરની જમીન છે ને બહુ સારી છે ને આપણે લઈ લો. હવે વિડીયો ઉપર જમીન જોતા એની જિંદગીમાં પેલા બુદ્ધિ ના ચાલે ખબર છે. પણ સ્વામીની ઘણી વખત બહુ જ આવી ચોઝાડી બુદ્ધિ આપણને દેખાય છે. અમુક માર્ગદર્શન જે આપે છે, ઘણા બધા જટિલ પ્રશ્નો હોય બે રીતે, કે જ્યારે બહાર કોઈને બિઝનેસ લક્ષી વેપાર લક્ષી કોઈ પ્રશ્ન હોય, અથવા તો ઘણા બધાના કુટુંબોમાં એક જે સામાજિક પ્રશ્નો પતિ પત્નીના હોય, દીકરા દીકરીના હોય, અમુક તો એવા ગંભીર પ્રશ્નો ઇમરજન્સી પ્રશ્નો સ્વામી પાસે આવતા હોય છે, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ માર્ગદર્શન આપે છે એ બહુ અદ્ભુત માર્ગદર્શન હોય છે. એ ઘણા બધા હરિભક્તોને જેને આ પ્રશ્નો ઊભા થયા હોય છે અને જ્યારે એ ફેમિલી કામ કટોકટીમાં આવી ગયું હોય ઇમરજન્સીમાં, ત્યારે સ્વામી જે માર્ગદર્શન આપે છે એ બહુ જ અદ્ભુત છે. એની તો મોટી આખી એક પારણ થાય એવી છે. પણ અત્યંત બુદ્ધિશાળી એ સ્વામી આપણને દેખાય છે, એ જબરદસ્ત એમનું માર્ગદર્શન છે. એટલે મહારાજ જેવા બુદ્ધિશાળી હતા એવા જ આપણને પ્રમુખ સ્વામી મહારાજ બુદ્ધિશાળી દેખાય છે. એટલે આ બે ગુણો આજે આપણે જોયા કે શ્રીજી મહારાજે પોતે પણ સંકલ્પ કરેલો છે અને જબરજસ્ત આત્મવિશ્વાસથી પોતે વાતો કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ સંકલ્પો કરેલા છે અને જબરજસ્ત આત્મવિશ્વાસથી વાતો કરે છે. સાથે સાથે જેવા શ્રીજી મહારાજ બુદ્ધિશાળી હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત તીવ્ર બુદ્ધિશાળી છે. આવા સંકલ્પો એમણે કરેલા છે અને આટલા આત્મવિશ્વાસથી પોતે વાત કરે છે, છતાં પણ કોઈ દિવસ એમને લેશ માત્ર કોઈ અપેક્ષા એ બંધાતી નથી કે આટલો મોટો સંપ્રદાય મારે એનો પ્રચાર પ્રસાર કરવો છે તો આપણને કંઈક આવી રાજકીય મદદ મળી જાય, કોઈ મોટા ધનવાનો આપણા સંપ્રદાયમાં સંસ્થામાં સત્સંગી બની જાય તો આપણો સંપ્રદાય અને સંસ્થા આવી શોભી ઉઠે, આટલા વિશાળ ફલક ઉપર આવી જાય એવી અપેક્ષા હી ડઝ નોટ એક્સપેક્ટ એનીથિંગ ફ્રોમ એનીબડી. મહારાજને પણ કોઈ દિવસ અપેક્ષા નથી અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈ અપેક્ષા નથી. બે જ પોતાનો પુરુષાર્થ
અને પોતાના ગુરુ અને ઈશદેવની કૃપા આ બે ઉપર જ પ્રમુખ સ્વામી મહારાજ નભે છે, બાકી એક પણ વસ્તુ ઉપર નભતા નથી. એ આપણને એમના જીવનમાંથી દેખાય. મહારાજને પણ કોઈ દિવસ અપેક્ષા નહીં અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈ અપેક્ષા નહીં. એક વખત શ્રીજી મહારાજ ત્યાં વડતાલમાં બિરાજમાન હતા અને ત્યાં વડોદરાથી શોભારામ શાસ્ત્રી એ મહારાજને દર્શન કરવા આવેલા અને એમણે શ્રીજી મહારાજને આવીને વાત કરી કે મહારાજ મારી એક વિનંતી છે. મહારાજ કે બોલો કે અમારા ગાયકવાડ સરકાર છે અને આટલી મોટી ગાયકવાડ હુકુમત છેક વડોદરાથી માંડી અને અમરેલી સુધી એની હુકુમત ચાલે છે. આટલા મોટા રાજવી છે અને અંગ્રેજો પણ એમને 21 તોપની સલામી આપે છે. ભારતના રાજાઓને અંગ્રેજો એ મિટિંગમાં આવે ત્યારે અંગ્રેજો એમને તોપની સલામીઓ આપતા 21, 18, 15, 11, 9, 6, 5, 3, 2, 1 એવી રીતે આપતા. એમ 21 તોપની સલામી તો ગ્વાલિયર સ્ટેટ હતું, ગાયકવાડ સ્ટેટ, હોલકર સ્ટેટ, આ બધાને 21 તોપની સલામી મળતી. તો એક 21 તોપની સલામી વાળી આ સલ્તનત છે, આટલા મોટું ગાયકવાડી સરકાર છે. ગાયકવાડ સાહેબને પોતાને એટલે કે રાજાને પોતાને પેટના દુખાવાનો સખત દર્દ છે અને એમના રાજવૈદથી માંડીને બધા જ મોટા મોટા વૈદ્યો એમાં નિષ્ફળ ગયા છે અને આપ તો આટલા ચમત્કારી પુરુષ છો, ઘણા બધા ઐશ્વર્ય બતાવો છો, મર્દાને પણ આપણે તો બેઠા કરેલા છે, મહિનાઓ સુધી આપ સમાધિમાં બધાને મોકલો છો, તો આપ જો થોડુંક ઐશ્વર્ય વાપરો અને ગાયકવાડ સરકારને પેટે હાથ ફેરવીને જો એનો પેટનો દુખાવો મટાડી દો અને ગાયકવાડ સરકાર જો પોતે સત્સંગી થઈ જાય અને એમના રાજમાં એ હુકમ ફેરવે કે બધા જ સ્વામિનારાયણના સત્સંગી થઈ જાઓ, તો જેમ બુદ્ધને રાજ્ય આશ્રય મળેલો અને સમગ્ર ભારતમાં બુદ્ધ પ્રસરી ગયેલા એમ તમને પણ રાજ્ય આશ્રય મળી જાય અને આખા ગાયકવાડી હુકુમતમાં એ તમારો સત્સંગ પ્રસરી જાય. આટલી વાત શોભારામ શાસ્ત્રી પાસેથી સાંભળી અને મહારાજ એકદમ મંદ મંદ હસ્યા. ત્યારે શોભારામ શાસ્ત્રી તો હાથ જોડીને ઉભા રહ્યા અને મહારાજ બોલ્યા, મહારાજ કે શાસ્ત્રી તમારી ભાવના બહુ સારી છે અને અમારા પ્રત્યે આપની લાગણી છે એ બહુ સારું કહેવાય, પણ અમારો એ રસ્તો નથી. મોટા મોટા રાજાઓ હોય એને ધન અને માન, ધન અને એનો સત્તા, એનો એને મદ હોય, ધન અને સત્તાનો મદ હોય. અમને છે એ ત્યાગ અને ભક્તિનો મદ છે. મદ એટલે કે મહારાજને એવું અભિમાન નહીં પણ એ તરફનો ઢળાવ અમને ત્યાગ અને ભક્તિનો છે. અમારે એને બને નહીં અને અમે તો અમારા સંતો છે એ દેશ પરદેશમાં બધે ફરે છે, એમની સાધુતાના દર્શન કરીને એમની વાતો સાંભળીને હજારો ને લાખો ને સત્સંગ થશે અને એમ અમારો મહિમા પ્રસરશે એમ અમે ધાર્યું છે. માટે અમારે તો રાજાની કોઈ અપેક્ષા નથી અને રાજ્ય આશ્રયની અમારે કોઈ અપેક્ષા નથી. એટલે મહારાજ લેશ માત્ર પણ અપેક્ષા કદાપી રાખતા નહીં કે પોતાના સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે કોઈ એવા મોટા રાજવી છે સત્સંગી થઈ જાય. પ્રેમથી મળે તો વાતોચીતો કરતા, સત્સંગના મહિમાની બધી વાતો કરતા, એની ના નહીં, સંબંધો સારામાં સારા રાખતા, પણ અપેક્ષા નહીં, એક્સપેક્ટેશન કોઈ પણ પ્રકારનું નહીં કે આ મોટા રાજાને સત્સંગી થઈ જાય. પ્રયત્ન કરતા પણ એ થઈ જાય તો મને આટલું સારું થાય ને પછી એની પાછળ જ એક બધી શક્તિઓ લગાવી દે એવું નહીં. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ એ બધા મોટા મોટા માણસો ઘણા બધા મળે છે. આપણે જોઈએ છીએ મોટા મોટા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ મળતા હોય છે, મોટા મોટા મિનિસ્ટર્સ અને ચીફ મિનિસ્ટર્સ બધા મળતા હોય છે, આમ પંચાંગ પ્રણામ કરતા હોય છે, સ્વામીને દંડવત કરતા હોય છે, પણ સ્વામીને એની સાથે બધી જ રીતે એ અધ્યાત્મ વાર્તાઓ કરતા હોય, પણ અપેક્ષા નથી કે આ સત્સંગી થઈ જાય તો મારો સંપ્રદાય ને મારી સંસ્થાને ઘણો બધો લાભ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ભાદરામાં હતા અને આપણે બે યુવકો સુરેશ અને કાંતિ અત્યારે બંને સાધુ છે, યજ્ઞેશ સ્વામી ને યોગેશ સ્વામી, એ સ્વામીની સાથે આમ વિચરણમાં હતા. સ્વામી જમતા હતા ત્યારે સહેજે વાત નીકળી કે સ્વામી દક્ષિણ ભારતમાં એક સંત છે, પછી એ સંતનું નામ આપ્યું એમણે કે દક્ષિણ ભારતમાં એક સંત છે, ઘણા બધા ચમત્કાર દેખાડે છે અને આમ હાર કાઢે, સોનાનો ચેઇન કાઢે, આમ જ હવામાંથી સીધો ચાંદલો તમને કરી આપે, ઘણા બધા ચમત્કાર દેખાડે છે. તો મોટા મોટા એ મિનિસ્ટર્સ અને કેબિનેટ મિનિસ્ટર્સ અને મોટા મોટા આઈએએસ ઓફિસર્સ પણ બધા એમના અનુયાયી છે અને ત્યાં એમના સંપ્રદાયમાં સેવા આપતા હોય છે, એમના પ્રવચન સાંભળવા જતા હોય છે. એમ તમે તો મહા ઐશ્વર્યવાન છો, તો તમે પણ એવા થોડાક ઐશ્વર્ય બતાવવાના હવે ચાલુ કરી દો તો ગાંધીનગર અક્ષરધામ બંધાય છે અને ભવિષ્યમાં દિલ્હીમાં બાંધવાનું છે, ત્યાં આપણે પણ કરોડોની સેવા આવવાની શરૂ થઈ જાય. સ્વામી આમ જમતા હતા અને સ્વામી આમ સાહજિક આમ હસ્યા. એટલે પછી સુરેશે ફરી વખત વાત કરી કે સ્વામી અમારી ઈચ્છા છે કે કદાચ વધારે નહીં પણ તમે બે જ ફેમિલીમાં મોટો ચમત્કાર કરો. સ્વામી કે કયા? કે બાપા ટાટા અને બિરલા બેમાં.
કે ટાટા અને બિરલા બે ફેમિલીમાં ક્યાંક ગમે તેમ દીકરા દીકરી નાના મોટા ગમે તે, પણ બે ફેમિલીમાં ક્યાંક તમે સહેજ ચમત્કાર જણાવો તો ઘણું મોટું કામ થઈ જાય એમ. અને ઘણી વખત એવું સ્વામીના ઘણા બધા ફેમિલીમાં ચમત્કાર હોય છે. આ તો વચ્ચે એક પ્રસંગ છે, ત્યાં બોચાસનમાં આપણા એક ત્યાં સેવક હશે અને પછી એનું જરા મન બગડ્યું અને થોડાક પૈસા લઈને મંદિરમાંથી એ ભાગી ગયેલા. પણ થોડા દિવસો પછી રાત્રે એ સૂતો હતો તો સ્વામી એમને ઉઠાડ્યા, દિવ્ય દેહ. સ્વામી તો એ વખતે અમદાવાદ બાજુ હતા. સ્વામી કે આ ઠાકોરજીનું ધન છે, તું રાખીશ નહીં, આમાંથી તારું ધનોત્પનોત નીકળી જશે, આ પાછું જઈને તું ત્યાં ત્યાગવલ્લભ સ્વામી પાસે દંડવત કરીને માફી માંગીને તું આપી આવ, અમે ભગવાનને પ્રાર્થના કરશું સેવા સારી થાય, તને સારો વ્યવહાર થશે, પણ તે સારી સેવાય કરી છે, થોડાક માટે મન બગડે છે, તારું મોક્ષ બગડશે, આ ઠાકોરજીને આપી આવ. પેલા બીજાને ઓલે સ્વામી દિવ્ય દેહ આવી ગયા સીધા બેડરૂમમાં જ આમ, બીજા બીજી સાઈન બોચાસણ આપી ગયેલા. આ પ્રસંગ યાદ કરીને એક વખત સાંઈ બોચાસણ હતા ને જન્મંગલ સ્વામી, એમને સ્વામી સાથે બોલવાની બહુ છૂટ. જન્મંગલ સ્વામી સ્વામીની વાત કરી કે તમારામાં ઐશ્વર્ય તો છે જ, કે તમે પેલા ને ભૂતો તો ઉઠાડી ઠાકોરજીના 200-500 રૂપિયા તે પાછા અપાયા, તે આવું કોક દાડો કોક મોટા બિઝનેસ ફેમિલી કરતા હોય તો રાત્રે ને ઉઠાડીને કઈક વાતો કરતા હોય તો કે છે, અને તમારે મૂર્તો ઐશ્વર્ય તો સરખું જ વપરાવાનું. જન્મંગલ સ્વામી કેલ્ક્યુલેશન ગણાવતા હતા કે તમારે ઐશ્વર્ય તો સરખું જ વપરાય, તમે સત્સંગીને દર્શન આપો કે બિન સત્સંગીને કે મોટા માણસને, કે પછી આમ પછી હસતા હસતા કે આમ દેશમાં દિવ્ય દેહ પ્રગટ થાવ તો માઇલેજ પ્રમાણે ઓછો ખર્ચો ને અમેરિકા તો વધારે ખર્ચો થાય એવું છે કે. સ્વામી એકદમ ખગાડ હસવા માંડ્યા. જન્મંગલ સ્વામી કે 2-4 જગ્યાએ દર્શન આપો તે વળી પછી આપણે મોટા મોટા મંદિરો કરવા છે બધું કામ ચાલે. સ્વામી કે જન્મંગલ તમે આપો કે તમે બધા દર્શન આપો. જન્મંગલ કે મારી પાસે હોત તો તમને પૂછવા ઉભા રહેત કે, અમારી પાસે હોત તો તમને પૂછવા ઉભા રહેત કે. એટલે જે ભગવત ચરણ સ્વામી ઘણી વખત કહે છે ને કે તમારે છે ને મને તમારી પાસે છે ને એનો 1/2 ટકો ઐશ્વર્ય આપી દો, તમારે ખેડા જિલ્લાની ચિંતા રહ્યા નહીં, તમારી પાસે જેટલું છે ને એમાંથી થોડોક આમ 1/2 ટકો મને આપી દો તો આમ તમારે ચિંતા ના રહે. સ્વામી કે 1/2 ટકો આપ્યો છે ને એટલે જ આ બધું કામ થાય છે, નહીં તો થાય નહીં કે. હસતા હસતા સ્વામીએ વાત કરેલી. સ્વામી કે જો ઐશ્વર્ય છે ને એ જીવથી જીરવાય નહીં, એ ભગવાન અને મોટા પ્રતાપી પુરુષો હોય મહાન સંતો એ જ ઐશ્વર્ય જીલી શકે, બાકી બીજાથી અંતર્યામી પણ ઐશ્વર્ય જીરવાય નહીં. આ બધી વાતો કરે એટલે આ વખતે ભાદરામાં સૂર્ય છે કે સ્વામી આ બંને તમે સત્સંગ કરાવો એટલે કાર્યક્રમ બધા પૂરા. સ્વામી કે જો આ બધા મોટા માણસો કહેવાય, એને મહારાજે નથી લખ્યું વચનામૃતમાં અને મહારાજે શોભારામ શાસ્ત્રીને નતું કહ્યું કે ભાઈ એને ધન અને સત્તાનો મદ હોય. અને સ્વામી કે આપણે ભક્તિ અને ત્યાગનો માર્ગ છે. સ્વામી કે આપણે ત્યાં સત્સંગ કરાવવા જઈએ ને શુભ હેતુથી ગયા હોય ને તો એમ જ સમજે કે આ તો પૈસા માંગવા આવ્યા છે, સીધું પહેલું જ એમ સમજે. એ સ્વામી કે ટાટા હોય પણ ટાટા થઈ જાય અને પછી સત્સંગ થાય નહીં, એની કરતા આપણે જે રીતે ચાલે છે એ રીતે બરોબર છે. સ્વામી કેમ કરો તમે બંને જણા માળા ફેરવો, કે એ બંને જણાને સત્સંગ થાય ને એટલે પૂજામાં એક એક માળા ફેરવો. ત્યારની લગાડ દીધી છે બેને કે તમે બંને જણા એક એક માળા ફેરો કે બેને સત્સંગ થશે. કે એ કે સ્વામી અમારી માળાથી શું થાય, આ તમે માળા ફેરો તો થાય. અને સ્વામી એકદમ ભાવમાં બોલ્યા, સ્વામી કે અમે માળા ફેરવી એટલે તો તમે બંને જણા આવી ગયા, બાકી તમે બંને આવ્યા હતા કોલેજમાં ભણતા હતા, યોગેશ બધા ગોલ્ડ મેડાલિસ્ટ છે અલી એન્જિનિયરિંગ કોલેજના. સ્વામી કે તમે સાધુ થવા બે જણા આવી ગયા, અમે માળા ફેરવી એટલે તો આવી ગયા. એટલે એમને કોઈ પણ જાતની એવી અપેક્ષા નથી કોઈની પાસે, ગમે તે મોટા રાજવી કે ધનવાન હોય ને સત્સંગી થઈ જાય એવી અપેક્ષા લેશ માત્ર પણ પ્રમુખ સ્વામી મહારાજને નથી. અને ગમે ત્યારે પોતે ઐશ્વર્યવાન છે, સમર્થ છે અને મોટું ઐશ્વર્ય બતાવવાને સમર્થ છે, છતાં પણ ઐશ્વર્યનો માર્ગ એ આપણા સંપ્રદાયનો માર્ગ નથી. એ મહારાજે પણ કોઈ દિવસ નથી અપનાવ્યો, એટલે કે સમાધિ પ્રકરણ ચલાવ્યું એ તો મહારાજે પોતાનું પૂર્ણ પુરુષોત્તમપણું સ્થાપ્યું, પણ એ સંપ્રદાયમાં કંઈ ચાલુ લાંબે ગાળે સુધી પોતાની હયાતી દરમિયાન પણ મહારાજે નથી રાખ્યું. એટલે ઐશ્વર્ય ઉપર વી આર નેવર બેન્કિંગ અપોન દેટ, કોઈ દિવસ એની પર આપણે આધાર જ નથી. આ જ્ઞાન સમાધિ, આ જ્ઞાન સમાધિ, જેમ યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજને બંનેને પ્રશ્ન પૂછાયેલો કે સ્વામી શ્રીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજ સમાધિ કરાવતા તમે કરાવો ને, સ્વામી કે હવે જ્ઞાન સમાધિ, હવે સમજણ કરવાની અને સમજણથી બધું નાશવંત સમજી લેવાનું એટલે આ સમાધિ. જે સારંગપુરમાં કેલા લાવેલા જાદુગર, એમણે બધા રાત્રે બધા થોડા ખેલ બતાવેલા સંતોની સભામાં. સ્વામી રાત્રે આરામમાં જતા હતા ત્યારે બધા સંતો ત્યાં દર્શન કરતા, અને સંત સ્વરૂપ સ્વામી કે સ્વામી આ કેલા લે બધું આવું આમ કરે ને આ કાઢે ને આમ કરે ને આમ કાઢે, તમે થોડુંક કરો ને કે છે. તમે એમ ગાતરિયું જાપતો તો કંઈક નીકળશે કે સ્વામી એમ ગાતરિયું કાઢીને બાજુ પર મૂક્યું, ગાતરિયું આમ દાંત બાંત તો કાઢી નાખેલા આમ ખાટલા ઉપર બેઠા, સ્વામી એમ ગાતરિયું હાથમાં પકડ્યું. સ્વામી કે શું સંસારું સાંઈ કે આમ જાપતો કંઈક, એ રૂમાલ જ ઝાપટતા તમે જાત જાતનું નીકળતું હતું તો તમે ગાતરિયું જાપતો કંઈક નીકળે.
સ્વામી આમ એકદમ ભાવમાં આવીને કે સ્વામી કે બીજું તો શું નીકળવાનું, પણ આમે ગાતરી ઝાપટ્યું એમ તમે બધા ના આવી ગયા અહીંયા, નહીં તો એ કે આવે વાતા આ ગાતરી ઝાપટ્યું જ કહેવાય ને કે હવે તમે સાધુ થઈ ગયા. એટલે એ માર્ગ આપણો નથી, પણ એ અપેક્ષા પણ ભગવાન અને સંતને લેશ માત્ર નથી, એ એના જીવનમાં આપણને દેખાય છે. ત્યારે એ વિશેષતા મહારાજની હતી, એવી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. એક છેલ્લો પ્રસંગ કહી દઈએ આપણે કે જેવા શ્રીજી મહારાજ નિખાલસ હતા, એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત નિખાલસ છે. એટલે ઇઝ અ વેરી ઓપન હાર્ટેડ પર્સન, એમને કંઈ એવી છુપાવવાની વાત નથી. અને જેવા પોતે અંતરે છે એવા પોતે બાહ્ય દેખાય છે, કોઈ દિવસ આટાટોપ નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે કયો એક દોષ છે જેના પ્રત્યે તમને અત્યંત ખાર છે, એટલે કે અત્યંત તમને આમ એમ છે કે આ તો દોષ ના જ હોવો જોઈએ, આ તો ખરખોટો જેના પ્રત્યે તમને એકદમ આમ ક્રૂર દ્રષ્ટિ હોય. ત્યારે સ્વામી બોલ્યા કે મને દંભ નથી ગમતો. કોઈ દંભી માણસ હોય ને એને હું જોઈ જ ના શકું, પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા. કે કોઈ હોય એના કરતા વધારે દેખાડવાનો પ્રયત્ન કરે ને માણસ, સ્વામી કે મને ગમે જ નહીં. પછી એ લૌકિક હોય, કઈ બુદ્ધિની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, આવડતની દ્રષ્ટિએ, એ હોય એના કરતા વધારે દેખાવાનો પ્રયત્ન કરે ને, જે સાહજિક આપણા એક એકના બ્લડના કણે કણમાં વણાયેલો દોષ તો દોષ, અને આપણે ગુણ સમજી બેઠા તો ગુણ પણ છે કે નહીં. દંભ એ માણસની સાહજિક પ્રકૃતિ છે. હી ટ્રાઈઝ ટુ શો મચ બેટર દેન વોટ હી એકચ્યુઅલી ઇઝ, એ જે છે એના કરતા ઘણું સારું દેખાવાનો પ્રયત્ન આપણે કરીએ જ છીએ, અને સતત અંતરમાં ઝંખના રહે છે આપણને. સ્વામી કે દંભ તો મને ગમે જ નહીં, અત્યંત નિખાલસ પ્રકૃતિના. એમ શ્રીજી મહારાજ પણ અત્યંત નિખાલસ. પ્રથમના 37માં વતનાવૃત્તમાં મહારાજ કહે છે કે આપણે દેહ નથી ને આપણે આત્મા છીએ. આ વાત કરી અને પછી શ્રીજી મહારાજ બોલ્યા કે પણ આ દેહભાવ ભૂલવો, સગાવાલા અને આપણું ગામ નામ ઠામ બધું ભૂલવું એ અત્યંત અઘરું છે. અને એમ કહીને મહારાજે પોતાના સાથળને વિશે, એ નાનપણમાં એ ત્યાં ઝાલિયા તલાવડી પાસે રમતા હતા અને ખાપો વાગેલો, તો એ મહારાજે દેખાડ્યો સભાજનોને. અને મહારાજે કહ્યું કે જ્યારે જ્યારે અમે સ્નાન કરવા જઈએ કે વસ્ત્ર પરિધાન કરીએ, અમને અમારા સાથળ ઉપર એ ડાઘ દેખાય, ત્યારે અમને એ તલાવડી અને અમને એ ઝાડ ને વૃક્ષ યાદ આવી જાય છે. હવે સભામાં તમે બધા સંતો અને હરિભક્તો બેઠા છો, ખાસ કરીને તો ત્યાગીઓ, જેને આવી રીતે પોતાના પૂર્વાશ્રમની કોઈ વાત ન યાદ આવતી હોય એ ઊભા થાવ. હવે શ્રીજી મહારાજે પોતાની આવી વાત કરી પછી કોઈ એમ કે ના મને નથી યાદ આવતું. મહારાજ એટલા જ ફર્સ્ટ ક્લાસ રીતે ચેકમેટ કરી દીધા ને બધાને, રાજા મરે નહીં હલે નહીં. ચેસમાં ખબર છે ને એક પોઝિશન એવી જાય કે રાજા મરે નહીં હલે નહીં, ચેકમેટ કરી દીધા. એમ સ્વામી મહારાજે બધાને ચેકમેટ કરી દીધા. એટલે પછી મહારાજે બધી આપણે દેહ નથી ને આપણે આત્મા છીએ બધી વાતો કરી, પણ અત્યંત નિખાલસ ભાવે. શ્રીજી મહારાજની વખતે એમ ન થયું કે સામે બેઠેલા બધા ત્યાગીઓ છે, મને પૂર્ણ પુરુષોત્તમ માને છે, હું આવી વાત કરીશ તો એ લોકોને એમ થશે. કહો મહારાજને પણ ઘણી વખત પ્રસંગે ટાણે કંઈક એવું દ્રશ્ય જુએ ને પોતાના પૂર્વાશ્રમ યાદ આવી જતો હશે. તો આ મહારાજ પાસે આપણે કલ્યાણ લેવું છે તો આપણે આપણા દેહભાવ કેવી રીતે ભૂલી શકશું? એવો ભાવ આ લોકોના અંતરમાં થઈ જશે, હું આવી વાતો કરીશ તો, એવું મહારાજને શંકા ના રહી. મહારાજ તો એકદમ નિખાલસપણે જેમના અંતરમાંથી એ વાત બહાર કરી દીધી. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત નિખાલસ છે. એમને મનમાં એવું નથી કે અત્યારે મારી આટલી બધી પ્રશંસા થાય છે, હજારો લોકો મારી જય બોલાવે છે, લાખો લોકો મારો ફોટોગ્રાફ એમના ખિસ્સામાં કે એમના પર્સમાં કે એમના બેડરૂમમાં કે લિવિંગ રૂમમાં કે ડાઇનિંગ ટેબલ ઉપર રાખે છે અને મને એમનો ગુરુ સમજે છે અને મને મોક્ષનો દાતા એમના સમજે છે, તો મારી અતિ સામાન્ય વાત કોઈક વખત હું કરીશ અથવા તો આમ સાહજિક વાત કરીશ તો હું એકદમ મારા દરજ્જા ઉપરથી એ લોકોના હૃદયમાં ઉતરી જઈશ, એવી બીક એ પ્રમુખ સ્વામી મહારાજને લેશ માત્ર નથી, અત્યંત નિખાલસ છે. કોઈ વખત જો કોઈ પ્રસંગ ઊભો થયો તો સ્વામી સાહજિક પોતાથી કોઈ વખત ભૂલ થઈ હોય, પોતાનો કોઈ એવો પ્રસંગ રમૂજી હોય કે પોતે એવા કોઈ પ્રસંગે આમ સહેજ આમ ખ્યાલચૂક થઈ ગયો હોય, પોતાના એવી કોઈ વાત હોય તો સ્વામી આમ સાહજિક કરતા હોય છે, એ વખતે તમે એમનો ચહેરો જો, એમની આંખો જો, તો લેશ માત્ર જાખપ નથી અનુભવતા, લેશ માત્ર આમ પાછા પડતા એવું નથી અનુભવતા. નિખાલસપણે જેવા પોતે અંતરે છે એવા બાહ્ય રીતે પોતે પ્રદર્શિત થાય છે. આ નિખાલસપણું છે ને અત્યંત દુર્લભ ગુણ છે, એ સહેજે સંભવે નહીં. કદાચ કોઈ સાધનાએ કરીને સિદ્ધ થયો હોય ને તો એ નિખાલસપણું આવવું એ અત્યંત દુર્લભ છે, પણ આ તો આવા મહાસિદ્ધ પુરુષો હોય એમાં સંભવે. તો મહારાજ આવા નિખાલસ હતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ નિખાલસ છે. જો આજે એમના મેનેજમેન્ટ વિશે દેશ પરદેશમાં કેટલું બધું એ બધી વાતો થાય છે અને કેટલા બધા લોકો એમના વખાણ કરે છે સ્વામી માટે. કુરિયન સાહેબ છે એ
પદ્મ વિભૂષણ થયેલા છે અને ઓપરેશન વ્હાઈટ ફ્લડ એમણે કર્યું છે. એશિયાની મોટામાં મોટી મિલ્ક ડેરી એમણે આણંદમાં સ્થાપેલી છે. એ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ જોઉં છું ત્યારે મને મારું કાંઈ જ જણાતું નથી. આવી પવિત્રતા, આવી શુદ્ધતા કેટલું સારી રીતે સંચાલન કરી શકે એ મને પહેલી વખત ખ્યાલ. રમણીકભાઈ અંબાણી છે એ કહે કે આ રિલાયન્સમાં 10,000 માણસો કામ કરે છે અને કે આ 10,000 માણસો છે એનું સંચાલન કરતા કરતા તમને કેટલી બધી તકલીફ પડે છે. ત્યારે સ્વામી આટલા બધા સંતો અને આટલા બધા સ્વયંસેવકો અને હરિભક્તોનું આટલું સુંદર રીતે બધાને પ્રેમથી હળીમળીને સંચાલન કરે છે, એક એક દુનિયાની આઠમી અજાયબી કહી શકાય. એવી બધી વાતો આ મોટા મોટા માણસો બધા કરતા હોય છે. અમેરિકામાં સંત ચટવાલ છે, આખી હોટલ જૈન છે, એ કે મેં મારા દીકરાને સ્વિટ્ઝરલેન્ડમાં માસ્ટર્સ તો કરાવ્યું મેનેજમેન્ટનું, પણ સાથેના ટ્રેનિંગમાં 6 મહિના હમણાં પ્રમુખ સ્વામી મહારાજની સાથે ફેરવું ને તો 2 વર્ષ કરતાં વધારે શીખી જાય. એટલે આટલું બધું લોકોને સ્વામીના મેનેજમેન્ટ ઉપર વિશ્વાસ છે, આવો ભાવ છે. પણ ઘણી વખત આમ સ્વામી પણ સાહજિક વાત કરતા હોય છે. એક વખત આ સંબંધી બધી વાતો ચાલતી હતી, સ્વામી કે આ બધા બોલે છે, પણ એક વખત તેવું થયેલું કે હું બહુ નાનો હતો એટલે સ્વામી તે વખતે છે ને સાધુ નહીં થયેલા અને હજી આમ ત્યાં યુવક તરીકે જ હતા, શાસ્ત્રી મહારાજની સાથે ફરતા. અને સનાતન સ્વામી પણ ઘણી બધી પ્રસંગોની વાત કરે છે. ત્યારે એક વખત મોટા સ્વામીને કીધું કે જા તું કાળી દ્રાક્ષ લઈ આવ અને આ બીમાર છે તો આપણે એમને કાળી દ્રાક્ષ જમાડવી છે. તો સ્વામી ગયા તો ખરા વડોદરાની બજારમાં, એટલા બધા મંદિરથી બહાર નીકળ્યા. સ્વામી કે મને મનમાં વિચાર આવે દ્રાક્ષ કાળી હોય કેમ. સ્વામી કે મને એમને વિચાર આવે કે આ દ્રાક્ષ કે દ્રાક્ષ તો લીલી જ હોય કે કાળી દ્રાક્ષ શું હશે કે છે. સ્વામી કે હું થેલી આત્મા થયા સ્વામીને. સ્વામી કે હું તો બજાર તરફ ચાલે પણ આમ જોયે કે કાળી દ્રાક્ષ કેવી રીતે હોય. અને પછી ત્યાં જઈને કે સ્વામી કે આપણને તો બોલવાની હિંમત ચાલી નહીં, પેલા દુકાનદારને જઈને કઈ ખબર કે કાળી દ્રાક્ષ આપો. અને સ્વામીએ કાળી દ્રાક્ષ જોયેલી જ નહીં કોઈ દિવસ, દ્રાક્ષ હંમેશા ગ્રીન ગ્રેપ્સ જ જોયેલી. સ્વામી કે ત્યાં હું તો ખચકાણો પેલા પાસે માંગતા કાળી દ્રાક્ષ આપો ને. સ્વામી ત્યાં જઈને કીધું દ્રાક્ષ આપો એમ. એટલે પેલા તો જે રેગ્યુલર જે ગ્રીન ગ્રેપ્સ આવતી હોય લઈને સ્વામીને આપી અને પાછા લઈને સ્વામી અને થેલી મોટા સ્વામીને આપી હોટલાદરા મંદિરે. અને મોટા સ્વામી તો આપણે જાણીએ છીએ કે ઘરે આવો કોઈ પ્રસંગ બને તો સીધો એમનો પારો આસમાને ચડી જાય. તો થેલી હાથમાં લીધી ને આમ ખોલી તો અંદરથી તો લીલી દ્રાક્ષ નીકળી. સ્વામી તો સામે ઊભા હતા, પેન્ટ શર્ટ પહેરેલું તો પ્રમુખ સ્વામી મહારાજ આમ સામે ઉભેલા આમ એકદમ નાના એમની ઉંમર. તો સ્વામી મોટા સ્વામી કે આ શું લાવ્યા તું. એટલે કે તમે કીધું તું દ્રાક્ષ ડફોડ મુરખ અમે કાળી દ્રાક્ષ મંગાવેલી. સ્વામી એકદમ નિખાલસ પડે. સ્વામી કે કાળી દ્રાક્ષ થોડે હોય કે છે. મોટા સ્વામી કે એટલે મોટા સ્વામી પછી શબ્દ બોલે કે બુરથન મુરખ શું કે નાની કાળી દ્રાક્ષ જોઈ નથી કે ખાધી નથી કોઈ દિવસ કે કાળી દ્રાક્ષ આવી હોય કે જો આવ્યો એમ કઈ કોઠારમાં થોડી કઈક પડી હશે બતાવી કાળી દ્રાક્ષ. સ્વામી કે ત્યારે વળી આપણે જોઈ કે કાળી દ્રાક્ષ આવી હોય. હવે જો પોતાના મેનેજમેન્ટની આટલી બધી મોટી વાતો થતી હોય પણ પોતાના જીવનની આટલી સાહજિક વાત જો તમે આપણે બહુ વિચારીએ તો આપણને ખબર પડે. હા મોટા માણસો ઇન્ટરનેશનલ લેવલ પર અમુક દરજ્જે પહોંચી જાય ને આવો કોઈક પ્રસંગ હોય ને દે ટ્રાય ટુ હાઈડ ઇટ, એ સંતાડી દે, એ બહાર ન કાઢે. તો લોકોને એમ થાય કે ઓહો આટલી સામાન્યની શરૂઆત હતી, ઠીક હવે આ તો ભગવાનની કૃપા થઈ ત્યારે મોટો થઈ ગયો, બાકી પહેલા આપણા જેવો જ હતો. એવું લોકોને ભાવ ન થઈ જાય, એની લોકોને બીક હોય, દે ફિયર ઇટ. પણ સ્વામીની એવી કોઈ ફિયર હતી એકદમ નિખાલસપણે. એક વખત તો ત્યાં મુંબઈમાં હતા અને રાત્રે જમતા હતા અને જમતા જમતા વચ્ચે જ એક સેવક સંતે આવીને પાણીપુરીની આખી તૈયાર થયેલી થાળી મૂકી, અંદર 8-10 પાણીપુરી હતી. વલ્લભ સ્વામી એમ પૂરી હાથમાં લીધી, મસાલો મૂક્યો અને પછી અંદર પાણી રેડ્યું અને સ્વામીને કે લો જમો. સ્વામી કે આ શું છે 91 સંગે બાપા તો પાણીપુરી છે એમ કહીને સ્વામીને હાથમાં આપી. એ સ્વામીએ પથ્થરમાં મૂકીને ચોળી લીધી. આમ એ વલ્લભ સ્વામી તો એમની ભાષામાં બોલે ને ખાતા ક્યાં આવડે છે. એટલે વલ્લભ સ્વામી ખાતા ક્યાં આવડે તમને કે આમ ખવાય પાણીપુરી કે. સ્વામી કે આ તો આપણે તે કાપી મેં પથ્થરમાં મૂકી કે એમ ના ખવાય કે કાઢી નાખો બહાર કે. સ્વામી ના ભલે રહી કે હવે અંદર ખાઈ લો કે. અને પાણીપુરી છોડી નાખી. વલ્લભ સ્વામી કે હું બીજી તૈયાર કરી નાખું આખી મોટા મૂકવાની હોય. સ્વામી કે હારું. પછી સ્વામી જમતા તમને કઈક રિપોર્ટિંગ ચાલતું. વલ્લભ સ્વામી બીજી પૂરી તૈયાર કરી, મસાલો ભર્યો, અંદર પાણી મૂકીને પછી સ્વામી કે હાથમાં. અને સ્વામી પેલાનું આમ કોળીઓ ચાલતા હતા અને હાથમાં પાણીપુરી હતી સ્વામીને. અને સ્વામી કંઈક રિપોર્ટિંગ જોતા હતા અને વલ્લભ સ્વામી છે ને આમ નીચે હાથ અડે નહીં એવી રીતે નીચે હાથ રાખી મૂક્યો, કારણ કે વાત વાતમાં પેલા સાથે વાત સાંભળતા સાંભળતા પત્ર મૂકીને ચોડી નાખે તો પાછું. એટલે આમ આમ હાથમાં પાણીપુરી હતી સ્વામી આમ ચાવતા ચાવતા આગલો કોળીઓ ચાલતો પેલા સામે જતા વલ્લભ સ્વામી આડો હાથ મૂકી રાખ્યો આમ આમ આમ આમ. ક્યારે જો નીચો હાથ કરે તરત આમ આડો હાથ પડે ને આડો કે ખાવાની.
પછી આમ સ્વામી આમ જમીને પછી સહેજી આમ બીજો કોડિયો લેવાની આમ વૃત્તિ આમ હાથ સે નીચે ગયો ને વલ્લભ સ્વામી નો હાથ અથડાયો નીચે, વલ્લભ સ્વામી હાથ આમ કાંડેથી ઊંચો કર્યો કે આ જમો સીધું મોઢા મૂકો. સ્વામી કે આખી મોઢા મૂકવાની? તો કે આ સ્વામી કે પણ આમાં આટલું બધું પાણી છે ને આપણે ચાવીએ ને બહાર નીકળે તો. વલ્લભ સ્વામી કેમ થોડે બહાર નીકળે કે આ કઈ મોઢે મૂકી દો કે આવી બે બે જતી રહે કે. વલ્લભ સ્વામી કે આવી બે જતી રહે કે અંદર એક સાથે મૂકી દો મોઢામાં કે. સ્વામી એમ એકદમ મોઢા સુધી આમ નજીક લઈ ગયા આમ, અને હી વોઝ સિરિયસ, હી લુક્ડ વેરી ઇનોસન્ટ, એક બાળક જેવું ઇનોસન્સ એમના ચહેરા ઉપર હતું, પણ હી વોઝ સિરિયસ ઇન ટ્રાઇંગ ઇટ. એટલે સ્વામી એકદમ આમ આમ પૂરી આમ નજીક લઈ ગયા ને, પછી સ્વામી મોઢું પડું કર્યું. વલ્લભ સ્વામી કે પડું કરી મૂકી દો અંદર કે, મૂકી દો અંદર આમ આમ થયું. સ્વામી કે તું ઉભો રહે, ધક્કો ના મારીશ, ભટકાશે દાંત જોડે. સ્વામી કે તું ભટકો માં ધક્કો મારી દાંત જોડે ભટકાશે, ફૂટી જશે. એટલે વલ્લભ સ્વામી કે મૂકી દો અંદર. સ્વામી અડધી પૂરી અંદર મૂકી ને પછી સ્વામી બહાર કાઢી. સ્વામી કે પૂરી બહુ મોટી છે, મારાથી એક કોળિયમ નહીં જાય અંદર કે. વલ્લભ સ્વામી કે લાવો પાછી. એમ કઈ પાછી લીધી હાથમાંથી કે હવે નાની શોધી આપણે. એમ કે નામ આમ શોધી એક નાની, અને એનાથી નાની હતી ને પૂરી આમ શોધી, અને પછી એ સ્વામીને આપી. સ્વામી કે મોઢા મૂકો, અને પછી સ્વામી આમ મોઢા મૂકી ત્યાં આમ બીજા માંડ માંડ ચાવતા ચાવતા પૂરી કરી. પછી સ્વામી ધીમે ધીમે કે હવે તાર જે મૂકું ને બધું ભેગું એ મૂક, હું ખાઈ લઉં છું કે મને આ નહીં ફાવે. એટલે આટલી વાત, નહીં તો બીજા માણસ એમ થાય કે હવે આટલા વખતથી આ દેશ પરદેશમાં બધે ફરજ એક પાણીપુરી અરખી મોઢામાં નહીં મૂકી શકતા હોય. પણ આમ સ્વામીને આમ ઘણી વખત આટલી સાહજિક નિખાલસતા એમને લાગે નહીં વર્તનમાં. આટલો પ્રસંગ બને, સામે જ્ઞાનેશ્વર સ્વામી બેઠા હતા, એને સ્વામીને પૂછ્યું કે સ્વામી આમ પૂર્વાશ્રમમાં પહેલા કોઈ વખત પાણીપુરી ખાધેલી કે નહીં? સ્વામી કે ગામડા ગામમાં કુદાળ કોઈ પૂરણપુરી પાણીપુરી બનાવે? કોઈ જોઈ નથી કોઈ દિવસ કે. સ્વામી ક્યાં તો સાધુ થયા પછી કોઈક દાડો ક્યાંક ખાધી હશે તો જોયે છે. એકદમ સાહજિકતાથી જબરજસ્ત નિખાલુસપણું કહેવાય. આ ખરેખર આપણે વિચારીએ ને તો આ લેવલ ઉપરથી આ બોલવું અને આ વિચારવું, આ વ્યક્ત થવું, ટુ એક્સપ્રેસ આવી રીતે, એ બહુ જ અઘરું છે. પણ સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી પૂછ્યું પાણીપુરી, સ્વામી કે પાણીપુરી કુદાળ ખાધેલી નહીં. અને એમાંથી બધી વાતો આગળ ચાલી. સિદ્ધેશ્વર સ્વામી પૂછ્યું સ્વામીને કે સ્વામી આમ વડોદરા ગયેલા નાના હતા ત્યારે? વડોદરા કેટલી વખત ગયેલા? કઈ તે જમાનામાં તો ગામડા ગામમાંથી વડોદરા જવું આજથી 70-80 વર્ષ પહેલા. સ્વામી કે તે વખતે ગામડેથી કોઈ વડોદરા શહેરે આવે ને તો મુંબઈ ગયો એવું લાગે, મુંબઈ જાય ને તો જાણે પરદેશ ગયો ને એવું લાગે, અને મુંબઈ જઈને કોઈ પાછો આવે ને તો ગામમાં એનું સમયું થાય. તો કે સ્વામી તમે, સ્વામી કે અમને તો નાના છોકરા બધા રમતા હોય ને તો ગામમાં કોઈ ખેડૂત ને ખેતરે જવું હોય ને તો અમને બધાને કે ચલો છોકરાઓ ગાડામ બેસાડો, એટલે બધા ગાડામ બેસી જઈએ. ગાડાની રાઈડ મળે ને ખેતર સુધી, સીમ સુધી અમને બધા છોકરાને બેસાડે, પછી ત્યાં ખેતર લઈ જાય અને ત્યાં મોટા ઝાડ નીચે ગાડું બાંધી રાખે, અમને બધાને કે છોકરા હમણાં રમવા હું આવું છું, એમ કે મારો બે કલાકે ખેતર જતો રહે, અને પછી અમને સાચવવા માટે ઉભા રહે. એટલે ગામના ગાડા સાચવવાની પહેલેથી ટેવ છે. એટલે આપણે સાચવે છે અત્યારે, આપણા ઘરના ગાડા બધા એ સાચવે છે. પણ કે સ્વામી આ રીતે અમે ઉભા રાખ્યા. સ્વામી કે વડોદરા ગયેલો એક બે વખત, બહુ મને યાદ નથી, પણ તે વખતે બહુ બનતું નહીં. એટલે જ્ઞાનેશ્વર સ્વામી પૂછ્યું કમાટીબાગ ગયેલા? ત્યાં પેલી ટ્રેન ફરે છે જોયેલી? સ્વામી કે હા, કમાટીબાગ એક વખત ગયેલો અને દૂર ઉભા રહીને ટ્રેન જોયેલી. એટલે કોઈ સંતે પૂછ્યું, આનંદ જીવન સ્વામી પૂછ્યું કે સ્વામી બેઠેલા એ ટ્રેનમાં? સ્વામી કે ના, કોઈ દાડો બેઠેલો નહીં, કે મેં જોયેલી દૂરથી કમાટીબાગમાં વડોદરામાં પેલી ટ્રેન ફરતી ને, એટલે કે જોયેલી. આનંદ જીવન સ્વામી પૂછ્યું તમે નાના આમ સાવ નાના હતા કે તમને આમ થતું કે આમ બેસવું, એકવાર બેસવાની ઈચ્છા થયેલી જોઈને? સ્વામી કે આ મને ઈચ્છા થયેલી ને કે બેસવું છે એકવાર ગાડીમાં. તો કે કેમ ના બેઠા? સ્વામી કે પણ મારી પાસે થોડા પૈસા હતા, બાજુ ડોહા ઉભા હતા એને સમજવું જોઈએ ને કે. એટલે એમના ફાધર એમ પ્રમુખ સ્વામી માં, સ્વામી કે એ ઉભા હતા એને સમજવું જોઈએ કે છોકરાને ગાડી બેહાડું, છોકરાને ગાડી એને સમજવું જોઈએ કે મારી પાસે થોડા પૈસા હતા કે. પણ કેટલા નિખાલસપણે સ્વામી આ બધી વાતો કરી શકે છે, એ કેટલું બધું અંતર એમનું ચોખ્ખું હશે અને એકદમ આમ નિર્મળ અંતર હશે ત્યારે આ બધી વાત કરી. તો આટલા મોટા ઇન્ટરનેશનલ સ્ટેટસ પછી, આટલી મોટી એક વિશ્વ વિખ્યાત વિભૂતિ, આટલું મોટું એક ઇન્ટરનેશનલ સ્ટેટસ છે એમને, પણ છતાં એકદમ નિખાલસ રહી શકે છે એમના જીવનની એક મોટી વિશેષતા છે. એટલે મહારાજ જેવા નિખાલસ હતા પ્રમુખ સ્વામી મહારાજ. એક વખત ત્યાં વડોદરામાં, એ ત્યાં આપણે ખંડેરાવ માર્કેટની આગળ જે પેલો દરવાજો આવે છે ને જમણી બાજુ, દરવાજાથી લેફ્ટ ટર્ન વાળે એટલે આ બાજુ ખંડેરાવ માર્કેટ શરૂ થાય, ત્યાંથી સ્વામી નીકળતા. એટલે વડોદરાનો કાર્યક્રમ પૂરો થયો તો ભરૂચ જતા હતા સ્વામી. તો ત્યાંથી આમ ટર્ન પાસે ટ્રાફિક લાઈટ આવીને તો આમ ગાડી ઊભી રહી. પછી આમ સ્વામી છે ને આમ એક દિશા તરફ જોઈ જ રહ્યા, જે નોર્મલી સ્વામીની હેબિટ નથી, સભામાં કે બહાર કે ગમે ત્યારે કોઈ એક દિશા તરફ કે એક વ્યક્તિ તરફ સળંગ આમ જોયા કરવું, ઇટ ઇઝ નોટ ઇઝ નેચરલ હેબિટ. આમ જોઈ રહ્યા, પછી પાછું થોડીક વાર નીચું જોવે, બીજી વાર એમને આમ જોયું, પાછું આમ નીચું જોયું, ત્રીજી વાર આમ જોયું નીચું જોયું. એ સેવક સંતો પાછળ બેઠા હતા, એમને ખ્યાલ આવ્યો સ્વામી.

આવ્યું. સાંગે ના ના કઈ નહીં એમ કે પાછું વધારે હસી પડ્યા એટલે કન્ફર્મ થઈ ગયું કે આ કઈ જૂની સ્મૃતિ એમને યાદ થઈ. પછી સેવક સંતોએ પૂછ્યું, સ્વામી કઈ બોલ્યા નહીં, ત્યાં તો ગ્રીન લાઈટ થઈ અને પછી આમ લેફ્ટ તરફ વળ્યા. ઇન્દ્રવતને ગાડી ઉભી રાખી દીધી લેફ્ટમાં લઈને કોર્નર તરફ. એટલે પછી પ્રિયદર્શન સાહેબ પૂછ્યું, સ્વામી શું કેમ એ બાજુ કેમ જોતા હતા? સાંગે ના કઈ નહીં. તો કે ના તમે વારે વારે એ તરફ જોતા હતા, કઈ હસે અને તમે હસે એટલે કઈ યાદ આવ્યું હશે. અને પછી બધા બહુ આગ્રહ રાખ્યો ને, એટલે સ્વામી કે વર્ષો પહેલા છે ને ગાયકવાડ સરકારને રાજ તિલક થયું એના 50 વર્ષ પૂરા થતા હતા, એમના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે અહીંયા મોટી સવારી નીકળેલી અને આ જ રસ્તા ઉપરથી ગાયકવાડ સરકાર ચાંદીના રથ ઉપર બેઠેલા અને ગાયકવાડ સરકારની હુકુમતની જેટલા જેટલા ગામો આવે ત્યાં એ લોકોએ એ બધા ગાડાને બધું મૂકીને લોકોને સવારી જોવા માટે બોલાવેલા. તે અમે પણ આવેલા સ્વામી કે અમે બધા અમારા ગામથી પણ બધા લોકો ગાડે બેસીને જોવા આવેલા. તરત સંતોને ખબર પડી આ પ્રસંગની એટલે પૂછ્યું, સાહેબ તારી ઉંમર કેટલી હતી વખતે? સાહેબ કે મારી ઉંમર લગભગ 9-10 વર્ષની હતી. આમ ઇન્દ્રવદને તરત વચ્ચે પ્રશ્ન, બધા પછી તો પ્રશ્ન પૂછો મને ના થાય એટલે. ઇન્દ્રવદન કે ચડ્ડી પહેરેલી પેન્ટ? સાહેબ કે ચડ્ડી. 9-10 વર્ષનો છોકરો શું પહેરે, શોર્ટ શર્ટ પહેરે ચડ્ડી? સ્વામી આમ ચડ્ડી પહેરેલી કે પેન્ટ? સાહેબ કે ચડ્ડી પહેરેલી. કે તો કે સ્વામી તો સ્વામી એ તરફ કેમ જોતા હતા? સ્વામી કે છે ને હું ત્યાં ઉભો હતો, એને સ્વામી જગ્યા બતાવી, જગ્યા બતાવી એટલે બધા આમ ખુશ થઈ ગયા. બધા જોતા કે સ્વામી કે જો એટલે પીડી સ્વામી પૂછ્યું ક્યાં? સાહેબ કે જો મુખ્ય દરવાજાની બાજુમાં પેલો પથરો પડ્યો હતો ને મોટો, બસ એ પથરા પાસે ઉભેલો કે. અને પછી હે હા માંડવી. અને પછી કે સ્વામી આમ કેવી સવારી? સ્વામી કે બહુ ભવ્ય સવારી હતી અને લગભગ 100 થી તો વધારે ઘોડે સવારો હશે ને બધું. સ્વામી થોડું સવારીનું વર્ણન કર્યું, આમ જાણે એકદમ યાદ હોય ને એવી રીતે બધી આમ સ્વામી સ્મૃતિ કરી. પછી ઇન્દ્રવદને પૂછ્યું કે સ્વામી આમ ભીડ કેવી હતી? સ્વામી કે જબરી ભીડ હતી, આમ માંડ માંડ આપણે જોઈ શકીએ. તો કે સંતોએ પૂછ્યું, તમે તો હું 9-10 વર્ષના છોકરા એટલે આટલા હોય બધા મોટા મોટા ઊભા હોય તો તમને જોવા મળેલી સવારી? સ્વામી કે આમ બધાની આમ કેર જેટલો હું આવતો હતો પણ થોડીક થોડીક આમ જગ્યા કરીને હું જોતો તો ખરો કે આમ થોડુંક આમ જોતો હતો. કે તમને આમ ધક્કા વાગેલા? સ્વામી કે ધક્કા તો બહુ વાગેલા. ઇન્દ્રવદન કે તમને આમ કોઈ આમ ઠોહો મારેલો કેળનો? સ્વામી કે હા અહીંયા મને 2-3 જગ્યા વાગેલા, એટલે આ લોકમાં એમને ખાવા પડે છે એટલે આપણે જ ખાવા પડશે, ચિંતા નહીં કરવાની. અને પછી આ બધી વાતો એકદમ સામાન્ય ચાલતી હતી અને છેલ્લે ઇન્દ્રવદન એક ટોપ પ્રશ્ન પૂછ્યો, બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો ઇન્દ્રવદન બાબાને કે સ્વામી તે વખતે તો આટલી ભીડની વચ્ચે ઓડિયન્સમાં ઊભા રહીને ધક્કા ખાતા ખાતા તમે ગાયકવાડની સવારી જોતા હતા અને તમે ચાંદીના રથ ઉપર એમને બેઠેલા જોયેલા, તે વખતે તમને એમ વિચાર થયેલો કે અત્યારે હું આ ભીડમાં ઊભો છું અને હજારો લોકોની વચ્ચે ઊભો છું અને આ સવારી હું જોઉં છું, પણ એક દિવસ એવો આવશે કે આ પૃથ્વી ઉપરના મોટા મોટા દેશોના રાજમાર્ગો ઉપરથી મારી પણ આવી સવારી નીકળશે અને લોકો મને જોશે, એવો તમને આમ વિચાર આવેલો? બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે દુનિયાના મોટા મોટા રાજમાર્ગો પરથી ચાંદીના રથ ઉપર નાથી ઉપર હું પણ બેસીશ અને લોકો મને પણ જોવા માટે આવશે ને હજારો લોકો મારા દર્શન માટે મારા એક ફોટોગ્રાફ માટે પડાપડી કરશે, એવું તમને વિચાર આવેલો? હવે આવું કોઈ પૂછે તો બીજો માણસ હોય ને તો અહીંયા ટિપિકલ વેસ્ટર્ન સ્ટાઇલ હોય ને તો શરૂ કરે કે વેલ વેન આઈ વોઝ 10 યર્સ ઓલ્ડ કરીને શરૂ કરે, ખબર છે ટીવી ઉપર શરૂ કરે છે એ તમારી ટિપિકલ વેસ્ટર્ન સ્ટાઇલ, ત્યાં 2 ખભા ઊંચા કરીને હું આગો થઈને આમ આમ કરતો બોલતો હોય ત્યાં બધા સેલિબ્રિટીઝ છે કરે છે એવી રીતે. સ્વામી તો એકદમ સહજ અને જાણે કાંઈ નથી, એના મુખાકૃતિ ઉપર કોઈ ફેરફાર નહીં. પ્રિયદર્શન સાંઈ રિપોર્ટમાં પ્રસંગ અદ્ભુત રીતે નોંધ્યો છે. સ્વામી કે જો ભલા આદમી, આ તો શાસ્ત્રીજી મહારાજને જોગી મહારાજે આપણને સ્વીકાર્યા અને એમણે આશીર્વાદ આપ્યા એટલે મારા ભાઈ આ બધું કામ ચાલે છે અને શાસ્ત્રીમાં જોગી મહારાજનો બધા હરિભક્તોમાં પ્રવેશ થયો છે, તે બધા રાજી થકા સેવા કરે છે, બાકી આપણું કીધું કોણ કરે, કોણ આપણને માને? એટલા દાસભાવમાં સ્વામી આવી ગયા, વિચ ઇઝ અનપેરેલલ. શક્ય જ નથી આટલી મોટી કોઈ સેલિબ્રિટી હોય તમે આવા પ્રસંગે આવું યાદ કરાવો અને દાસભાવમાં આવી જાય. સ્વામી કે આ તો શાસ્ત્રીમાં જોગી મહારાજનો હરિભક્તોમાં પ્રવેશ છે, નાના મોટા ભાઈ ભાઈ બધામાં તે બધા સેવા કરે છે, એમાં એવું ના બોલ્યા કે એ પ્રવેશ છે એટલે મારી આજ્ઞા પાડે છે, એવું નહીં, પ્રવેશ છે એટલે બધા શ્રદ્ધાથી સેવા કરે છે, બધા ભક્તિ કરે છે, બાકી આપણું કીધું કોણ માને, કોણ આપણને પૂછે? અને પછી સ્વામી હસતા હસતા ઇન્દ્રવદનના થાપા ઉપર આમ ટપલી મારી. સ્વામી કે ઇન્દ્ર આ તો આપણે ખેતરમાં ભમસી ખોદતા હતા કે ડેફા ભાંગતા હતા અને ઢોર ચરાવતા હતા, આ તો શાસ્ત્રીમાંની કૃપા થઈ અને શાસ્ત્રીમાં સ્વીકાર્યા તે આજે અહીંયા બેઠા છે અને એમને એમની ઈચ્છાથી અને એમના ઐશ્વર્ય પ્રતાપથી આ બધું કામ ચાલે છે, બાકી આપણને કોણ માને, આપણને કોણ પૂજે? ચાલ ચલાય ગાડી કે એમ કે બીજી ઠપલી મારી, ચલાવ ગાડી કે આગળ. પણ આટલો દાસભાવ, આ નિખાલસ પણ કહેવાય એમના અંતરમાં કે સાહજિક આ વાત કરી શકે છે, તો શ્રીજી મહારાજ જેવા નિખાલસ હતા એટલા જ પ્રમુખ સ્વામી મહારાજ એ અંતરથી આપણને ક્રિસ્ટલ પ્યોર એ દેખાય છે આવા પ્રસંગે, નહીં તો સામાન્ય માણસથી આવા પ્રસંગે પોતાની ધીરજ રહે નહીં, ઈ લુઝીસ ઇઝ પેશન્સ, એ આમ સ્કાય રોકેટ થઈ જાય ઉપર કે આ હા હા હા આમ ઘણું બોલવા માંડે. સ્વામી તો એકદમ ડાઉન ટુ અર્થ વર્તી

0: શકે છે. આ ગજબ નિયમની નિખાલસતા કહેવાય. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતો જ્યાં સંગ્રહાયેલી છે, પહેલા પ્રકરણની 270મી આ વાત છે. સ્વામી કહે છે કે શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં 30 વર્ષ રહ્યા, એટલે કે 18 વર્ષની ઉંમરે લોજમાં પધારીને દીક્ષા ગ્રહણ કરેલી. ત્યારથી 49 વર્ષની ઉંમર સુધી પોતે આ સત્સંગમાં વિચરણ કર્યું, એટલે કે લગભગ 30 વર્ષ સત્સંગમાં રહ્યા અને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. સામાન્યત પેઢીની વાત આવે એટલે આપણને સહેજ એવો અંદાજ મંડાય કે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ પેઢી, એમ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને આજે પ્રમુખ સ્વામી મહારાજ, એ ભગવાન સ્વામિનારાયણની 5મી પેઢી છે. આજે સવારે અરુણકુમાર અમને લેવા માટે આવેલા, એમની ને પાછળ કારની પાછળ નંબર પ્લેટમાં M5 SNS એવું લખેલું છે કે મહારાજનું 5મું સ્વરૂપ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ SND એવું લખેલું છે. એટલે કેફથી અમને બતાવતા હતા. એટલે આપણી સામાન્યતઃ સમજણ છે કે ભગવાન સ્વામિનારાયણની આ 5મી પેઢી છે. યોગીજી મહારાજ જ્યારે એક વખત આ વાતનું નિરૂપણ કરતા હતા ત્યારે મુંબઈમાં વજુભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ તો 4થી પેઢી કહેવાઓ, અને એવી રીતે આ 10-20 પેઢીનું લખ્યું હશે એ તો હમણાં પૂરી થઈ જશે, પછી કલ્યાણનું શું? મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી ઉપર પધાર્યા અને હજારો ને લાખો જીવોનું એમને કલ્યાણ કરવું છે, અને આમ 10-20 પેઢી આમ પૂરી થઈ જાય તો પછી અક્ષરધામનું શું? ત્યારે યોગીજી મહારાજ એકદમ પોતાની લાક્ષણિક શૈલીમાં માથે હાથ મૂકીને ઘસતા ઘસતા બોલ્યા કે ગુરુ, જેમ તમે ગ્રહસ્થ લોકમાં પેઢી સમજો છો એમાં પેઢી નહીં સમજવાની, આ તો અલૌકિક પેઢી છે. આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી એક જ પેઢી ચાલે, એટલે જે આ 1લી જ પેઢી છે મહારાજની. આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી હજી 1લી જ પેઢી કહેવાય, એટલે એવી 10-20 પેઢી ચાલશે. ત્યારે બધાને સભામાં એમ થયું તો વાંધો નહીં, મેળ પડી જશે. એટલે આવી રીતે એક વિશેષ અર્થ યોગીજી મહારાજે કરેલો, એટલે આપણે ખૂબ જ સિક્યોર્ડ ને ઇન્શ્યોર્ડ છીએ કે આપણે તો ત્યાં સુધીમાં મહારાજના ધામની સારી રીતે પ્રાપ્તિ થશે. પણ આવી રીતે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે એ વાત અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. મહારાજે પણ પોતે વચનામૃત પ્રથમનું 21મું છે એમાં વાત કરી કે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો ધામ રૂપે અક્ષર છે એ ભગવાનને અને અનંત કોટી મુક્તોને ધરી રહ્યું છે, અને બીજું જે મૂર્તિમાન અક્ષર છે એ મહારાજની સેવામાં છે. 50જ વચનામૃત પછી ગઢડા પ્રથમના 71માં વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાનું સમગ્ર ઐશ્વર્ય, દિવ્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું અક્ષરધામ તે સહિત જ પધારે છે, આ વાત તમારે સમજવી અને બીજાને કરવી. તો આ બે વચનામૃતના આધારે જ્યારે આપણે જોઈએ છીએ કે આ મૂર્તિમાન અક્ષર છે અને જે અક્ષરધામને સાથે લાવ્યા એ આ મૂર્તિમાન અક્ષરને સાથે લાવ્યા છે અને એ આ ગુણાતીયાન સ્વામી છે, એ વાત મહારાજે અનેક પ્રસંગે પરમહંસોના હરિભક્તોને કરેલી. અને પરંપરામાં પણ આપણે જાણીએ છીએ અને ગુણાતીયાન સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે એ પ્રસંગો ઘણા બધા આપણે જાણ્યા છે. તો અક્ષર છે એ સાધુ રૂપે મહારાજની સાથે છે એ વાત આપણને બહુ સ્પષ્ટ છે અને એ જ પરંપરા અત્યારે આપણે ચાલે છે. અને એ સંતનો મહિમા મહારાજે વચનામૃતમાં પાને પાને લખેલો છે કે એ જે મૂળ અક્ષર મૂર્તિ છે એ સાધુ રૂપે એ મહારાજની પરંપરા ધરી રહ્યું છે, એ વાત મહારાજે વચનામૃતમાં એ સંતના મહિમા દ્વારા આપણને કહી છે. મહારાજે પહેલી જ વાત પ્રથમના 27મા વચનામૃતમાં કરી છે. મહારાજે કહ્યું કે આવા જે સંત છે એના નેત્રમાં જોનારા ભગવાન છે, માટે તો આ બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે જોવાની શક્તિને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એમ એ સંતની એમના પગમાં ચાલનારા ભગવાન છે, માટે એ સંત તો આ બ્રહ્માંડના સર્વે જીવોના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એમ વાત કરતા મહારાજ કહે છે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. હવે ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે સ્થૂળ દ્રષ્ટિએ નહીં, કદાચ અંધ હોય અને હાથ ફેરવે આશીર્વાદ આપે કે જળ આપે અને દેખતા થઈ જાય એવું પણ બને, પણ ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે એમાંથી માયિક ભાવ ટાળી અને બ્રહ્મ ભાવ ભરી દે એ ઇન્દ્રિયોમાં પ્રકાશ કર્યો કહેવાય. પ્રથમના 51ના વચનામૃત પ્રમાણે કે પછી એના ઇન્દ્રિયો એ ભગવાન અને સંત સન્મુખ જ વર્તે એવો પ્રકાશ આવા સંત કરી શકે છે. 10 જ વચનામૃત પછી ગઢડા પ્રથમના 37ના વચનામૃતમાં મહારાજ કહે છે કે આવા જે સંત છે એની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એને દુખાવતા થકા મનમાં બીએ છીએ, અને આવા સંતના દર્શને કરીને તો અનંત પતિત જીવોના ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. તો જો આવો સંતનો મહિમા વચનામૃતમાં પણ લખ્યો છે. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત, અંત્યનું 26મું વચનાવ્રત. અંત્યના 27મા વચનાવ્રતમાં મહારાજ કહે છે કે નિષ્કામ નિર્લોભ નિર્માણ નિસ્વાદ નિસ્નેહ જે પંચવર્તમાન તે જે સંતમાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ એને જ નિશ્ચય કહીએ. તો આટલો બધો મહિમા વચનામૃતમાં સંતનો મહારાજે લખ્યો છે, એ જે અક્ષરધામ મૂર્તિમાન લાવ્યા એ સંત રૂપે છે એનો મહિમા લખ્યો છે. અને મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કહ્યું કે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આટલો બધો મહિમા મહારાજે આ સંતનો ગુણાતીત સત્પુરુષનો આ વચનામૃતોમાં લખેલો છે એટલે આપણને એ વાતની પ્રતીતિ આવે કે મહારાજ આ સંત દ્વારા હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ છે. અને પોતે આ પૃથ્વી ઉપર પધાર્યાના જે 6 હેતુઓ બતાવ્યા એમાંનો 6ઠો હેતુ મહારાજે કહ્યો કે મારા એકાંતિક સંતની પરંપરા દ્વારા હું પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહીશ. અને એવી રીતે આપણે જોઈએ છીએ કે આ ગુણાતીત સત્પુરુષ દ્વારા હંમેશા પોતે પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા. અને ગુણાતીયાન સ્વામીએ પોતે પણ આ બધી વાતો ઘણી વખત કરી છે. સ્વામીએ લખ્યું કે આ તો મહારાજ આ લોકમાં પધાર્યા તે ભેળા આ સાધુ આવ્યા છે, બાકી આ સાધુ આ લોકમાં હોય નહીં. સ્વામી એવું પણ બોલ્યા કે જેને મહારાજની ઓળખાણ થઈ તેનો એક પગ અક્ષરધામમાં અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના 2 પગ અક્ષરધામમાં. એટલી બધી વાતોનો એટલો બધો મહિમા ગુણાતીયાન સ્વામીએ પણ સ્વમુખે કહેલો છે એટલે આપણને એમ વાતની પ્રતીતિ બેસે છે કે આવા સંત દ્વારા મહારાજ હંમેશા પ્રગટ છે. અને આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, એમનું કાર્ય, એમની વિચારધારાથી માંડીને એમના વર્તન સુધી બધું જોઈએ ત્યારે આપણને પ્રતીતિ આવ્યા વગર રહે નહીં કે આ સાક્ષાત મહારાજનું જ સ્વરૂપ છે. શ્રીજી મહારાજ જ એમના અંગોંગમાં રહીને કાર્ય કરે છે, નહીં તો આવી દિવ્યતા, આવું ઐશ્વર્ય, આવો પ્રતાપ, આવું સામર્થ્ય, આટલું બધું લોકાર્ષણ એ બધું હોય નહીં. લોકો પ્રત્યે, લોકોનું સ્વામી પ્રત્યે આટલું બધું આકર્ષણ હોય નહીં, પણ એ જોતાં આપણને પ્રતીતિ આવે છે કે એમાં મહારાજ અખંડ રહ્યા છે. અને સ્વામીશ્રીએ પણ ઘણી વખત વાત કરી છે. એક વખત સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા પધાર્યા, વિદાય વેળા હતી અને સ્વામીશ્રી ત્યાંથી અમદાવાદ પધારવાના હતા, અને પછી મુંબઈ થઈને અહીંયા પરદેશ આવવાના હતા. સહેજે બધા સંતો સ્વામીજીની સાથે મંદિર ઉપર દર્શન કરવા માટે સાથે જતા હોય તો સ્વામી આમ દર્શન કરતા હતા. તે વખતે જનમંગલ સ્વામી એ ત્યાં કઠેડા પાસે ઉભેલા સ્વામી આમ મૂર્તિના દર્શન કરતા હતા, એમ ગોળ ફરીને સ્વામીની સન્મુખ જોતા હતા. અને જનમંગલ સ્વામી સાથે સહેજે આમ સ્વામી રમૂજ કરતા હોય ને એમને પણ આમ સખાવાવ, એટલે આમ સ્વામી દર્શન કરતા કરતા આંખના ઈશારાથી જનમંગલ સ્વામીને આમ કહ્યું આમ કે ભગવાન તરફ જોવો એમ. એ જનમંગલ સ્વામી તો જાણે કંઈ સાંભળ્યું કંઈ જોયું જ નથી, ઈશારામાં સમજ્યા જ નથી, એમ સામું સામું જોઈ રહ્યા હાથ જોડીને આમ ટેકો દઈને ખભાથી. ફરી વખત સ્વામી આમ હાથથી ઈશારો કર્યો પછી આમ આમ, તો જનમંગલ સ્વામી આમ ડોકવો લઈને સામું સામું જોઈ રહ્યા. ત્રીજી વખત પછી સ્વામી આમ બોલ્યા, સ્વામી કે જનમંગલ આમ ઠાકોરજી પેલી તરફ છે, પેલી બાજુ જોવો. એ જનમંગલ સ્વામી આમ એકદમ લમણે હાથ દઈને કે એ તો પછી છે જ, કાયમ ઊભા હોય છે, સવારથી સાંજ સુધી તમે જતા રહેવાના છો, એ ઊભા જ હોય છે સવારથી સાંજ સુધી, તમે જતા રહેવાના છો કે. તો સ્વામી એકદમ હસતા હસતા કે જનમંગલ તમે તો કથાકાર છો, જ્ઞાની છો, અને જ્ઞાની થઈને જુદું કેમ પાડ્યું કે એ રહેવાના છે ને અમે જતા રહેવાના છે, બે એક જ છે, બે સાથે જ રહે છે અને સાથે જ ફરે છે. એવો મહિમા સ્વામીએ તે વખતે સ્વમુખે કહેલો કે બે સાથે જ છે અને બે સાથે જ ફરે છે, તમે જુદું પાડશો જ નહીં. એટલે સ્વામીશ્રીના સ્વમુખે પણ ઘણી બધી વખત આપણે આ બધી વાતો સાંભળેલી છે. મહારાજ જેમ સ્વમુખે મહિમા કહેતા એમ સ્વામીશ્રી પણ સ્વમુખે મહિમા કહે છે ત્યારે આપણને એ મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ વાતની પ્રતીતિ આવે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતાનો પરિચય આપે ત્યારે જ આપણને સહેજે ખ્યાલ આવે ને. લોકમાં જેમ રિવાજ છે કે આપણે કોઈને મળીએ અને આપણને એમ લાગે કે આ વ્યક્તિ પાસેથી મને કંઈક કામ મળે એમ છે અથવા તો કંઈક બિઝનેસ મળે એમ છે, આપણે તરત વિઝિટિંગ કાર્ડ એમને આપીએ, એમાં આપણું નામ હોય, ટેલિફોન નંબર હોય, આપણું ઈમેલ એડ્રેસ હોય, એ બધું આપણે આપી દઈએ છીએ, સહેજે સંપર્ક થઈ શકે એની માટે. પણ એ કાર્ડ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો માણસ આપણા જેવા જ દેખાતા હતા, પણ આ તો મોટા વાઇસ પ્રેસિડેન્ટ છે, આ તો મોટા સીઈઓ છે, એવું આપણને ત્યારે ખ્યાલ આવે. એમ આવી રીતે સ્વમુખે જ્યારે ભગવાન અને સંત પોતાનો પરિચય આપે ત્યારે આપણને વિશેષ પ્રતીતિ બેસતી હોય છે, નહીં તો આપણને તો આપણા જેવા જ લાગતા હોય છે. આપણને એમ થાય કે આપણા જેવા જ છે પણ એ આપણા જેવા નથી. શ્રીજી મહારાજ એક વખત ત્યાં કચ્છ પ્રદેશમાં માંડવી પધાર્યા અને સભામાં આવી રીતે સાંજે કથા વાર્તા કરતા હતા. સંતો હરિભક્તો બધા બેઠા હતા અને તે વખતે ત્યાં હરબમજી સુથાર અને એમના બધા સાથેના બધા હરિભક્તો લગભગ 30 ગાંવની મજલ કાપીને પદયાત્રા કરીને આવેલા. 30 ગાંવ એટલે એક ગાંવ એટલે લગભગ 3 કિલોમીટર થાય, 90 કિલોમીટરની પદયાત્રા કરીને આવ્યા હશે. એક કે બે રાત કદાચ ક્યાંક રોકાણા પણ હશે અને આવ્યા અને મહારાજને સભામાં દંડવત કર્યા. મહારાજે સામું જોયું જ નહીં. ફરી વખત બધા હરિભક્તો નજીક આવીને મહારાજનો ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહારાજ આમ બીજી તરફ જોઈને કથા વાર્તા ચાલુ રાખી. ફરી વખત જે ડિરેક્શનમાં મહારાજ જોતા હતા તે બાજુ ફરી બધા હરિભક્તો ફરી વખત મહારાજની આમ દ્રષ્ટિ મેળવવા માટે તે બાજુ આવ્યા તો ફરી વખત મહારાજે બીજી બાજુ દ્રષ્ટિ ફેરવી લીધી અને એ બાજુ જોઈને કથા વાર્તા કરવા માંડ્યા. ત્યારે હરબમજી સુથાર એકદમ મહારાજની સન્મુખ ઊભા રહી ગયા અને મહારાજને વાત કરી કે મહારાજ તમે અમારા દાખલા સામે તો જુઓ, અમે 30 ગાંવ એ કાપીને પદયાત્રા કરીને બધા હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ આવ્યા છે, આપ કૃપા દ્રષ્ટિ તો કરો. અને ફરી વખત બોલ્યા કે અમારા દાખલા સામે તો મહારાજ જો. આ શબ્દ બીજી વખત સાંભળ્યો એટલે મહારાજ એકદમ હસવા માંડ્યા અને મહારાજ બધા સભાજનોને સંબોધીને કે આ હરબમજી એક 30 ગાંવ ચાલીને આટલેથી હજી અહીંયા આવ્યા, એમાં તો અમને સંભળાવી દીધું કે અમારા દાખલા સામે તો જુઓ. એ હરબમજીને એવો ભાવ નહોતો પણ સહેજ આ એક વાર્તાલાપનો એક શબ્દ પ્રયોગ છે કે એટલામાં તો અમને સંભળાવી દીધું મહારાજ કે અમારા દાખલા સામે તો જુઓ અને અમે તો ઠેઠ અસ્ત આવરણ પાર અક્ષરધામમાંથી આવ્યા છીએ, અમે કોઈ દિવસ હરિભક્તને એમ કીધું નથી કે અમારા દાખલા સામે તો તમે જુઓ, અમે ઠેઠ ત્યાંથી આવ્યા છે એ અમે તો કોઈ દિવસ કીધું જ નથી કે અમારા દાખલા સામે તમે જુઓ. અને પછી મહારાજે બધા હરિભક્તોને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા, બધા સભામાં બેઠા અને મહારાજે બધી પ્રાપ્તિને મહિમાની ખૂબ બધી વાતો કરી કે આવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિએ તમને સાક્ષાત મળ્યા છે, માટે એમને સેવા ભક્તિએ કરીને રાજી કરવા. આ બધી વાતો મહારાજે સભામાં કરી. પણ આવા અનેક પ્રસંગે મહારાજ પોતે પોતાનો મહિમા, પોતાનો પરિચય એ પોતાના મુખે આપતા જેથી આપણને વિશેષ પ્રતીતિ આવે. 1992માં જ્યારે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવતા હતા એ આખા વર્ષ દરમિયાન અનેકવિધ બધા કાર્યક્રમો થયેલા, એમાં યોગીજી મહારાજના જે બધા મહિમાના ભજનો એ દુલાભાયા કાગ ને બધા અન્ય કવિઓએ બનાવેલા છે એના સંપુટ પણ તૈયાર કરવાના હતા. એટલે મુંબઈમાં ત્યાં રેકોર્ડિંગ કરવું એવું નક્કી થયું. એટલે યોગીચરણ સ્વામી અને બધા સંતો ત્યાં મુંબઈ હતા અને એ લોકોને એમ થયું કે આપણે સારામાં સારું રેકોર્ડિંગ થાય એટલે બહાર એકદમ પ્રોફેશનલ સ્ટુડિયોઝમાં આપણે રેકોર્ડિંગ કરાવીએ. એટલે ત્યાં મુંબઈમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝ છે જ્યાં બધા બોલિવૂડના પણ બધા હિન્દી મૂવીઝના રેકોર્ડિંગ ઘણા બધા સોંગ્સના ત્યાં થતા હોય છે અને મોટા મોટા આર્ટિસ્ટ બધા આવતા હોય છે. એમના માલિક દામન સૂદ એમનો એપ્રોચ આપણા સંતોએ કર્યો અને કહ્યું કે આવી રીતે અમારે આ તૈયાર કરવું છે અને આખો પ્રોજેક્ટ એમને બતાવ્યો. એ સહેજે પહેલાં એમના મનમાં એમ થયું કે આ તો શું બધા સંતો છે, શું ગાશે અને આમ આ બધો પ્રોજેક્ટ કેવો હશે, કદાચ આ લોકોને મારી ફી પણ નહીં પોસાય. જેમ પ્રોફેસર ફ્રીજને પહેલી વખત અક્ષય મુનિ સ્વામીને જોઈન થયેલું એવું કે આ સંસ્થાને મારી ફી નહીં પોસાય એમ આવી રીતે એમને મનમાં એવું થયું. પણ પછી બધું રેકોર્ડિંગને બધું શરૂ થયું અને આપણે સંતોનો અવાજ સાંભળ્યો અને સંતોને બધાને ગાતા વગાડતા સાંભળ્યા, બહુ જ રાજી થઈ ગયા. એટલે યોગીચરણ સ્વામીને બધા સંતો એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ મુંબઈમાં છે, અમારા ગુરુ છે, એમના આશીર્વાદથી બધા સંતો આવી રીતે નાની મોટી સેવા બધી કરતા હોય છે, તો તમે આવો એકવાર એમના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય. એટલે એમને કહ્યું કે સાર હું આવીશ, મારી અનુકૂળતાએ હું ચોક્કસ આવી જઈશ. અને એક દિવસ એમનો ફોન આવ્યો કે હું હમણાં આવું છું. એટલે સાંજના સમય આવ્યા અને તે જ વખતે આમ સ્વામી સાયમ ભ્રમણ કરતા હતા, મુંબઈમાં ત્રીજા માળે વોકિંગ કરતા હતા. ત્યાં એ આવ્યા એટલે યોગીચરણ સ્વામી એમને મળ્યા અને એમને મનમાં એમ હતું કે અત્યારે તો સ્વામી વોકિંગ કરે છે, પછી આસન કરશે અને પછી મળાવશું અને વળી આમને એક બાજુ જવાની ઉતાવળ હતી અને મોટા માણસને પહેલી જ વખત મંદિરે આવેલા. એટલે યોગીચરણ સ્વામી બધા હરિભક્તોમાંથી સહેજ આમ આગળ જઈ અને સ્વામી બાબા પાસે જઈને વાત કરી વોકિંગ વખતે જ કે સ્વામી આવી રીતે મેં આપને વાત કરેલી, એ અચાનક અત્યારે આવી ગયા, એટલે આપ ખાલી દર્શન અને આશીર્વાદ આપી દેજો અને પછી ફરી વખત શાંતિથી મળવા માટે બોલાવશું. સાંઈ કે વાંધો નહીં બોલાવ. અને સાંઈ ચાલુ વોકિંગે ઊભા રહેલા આમ થોડું હાંફતા હતા. એ નજીક આવે એટલે યોગીચરણ સ્વામી બધો પરિચય આપ્યો, એમની સેવાઓ વિશે વાત કરી, સ્વામી બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. અને આમાં મોટા માણસોને જેમ ટેવ હોય કે પોતાનું વિઝિટિંગ કાર્ડ તરત આપે એટલે એમને ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાપીને સ્વામીને આમ હાથમાં આપવા માટે આમ હાથ લંબાવ્યો આમ. એટલે સ્વામી આમ સહેજે નમ્રતા વિવેકની દ્રષ્ટિ સ્વામી આમ હાથ લંબાવી લેવા માટે વચ્ચેથી યોગીચરણ સ્વામી લીધું કે ઓકે, એમ કે એમના હાથમાંથી વચ્ચેથી લીધું. હવે સ્વામી એકદમ શાર્પ છે એકદમ. એ દરમિયાન સ્વામીએ પણ કોઈ પાર્સલને ઈશારો કરી રાખેલો આમ પ્રસાદના બોક્સનો. અને સ્વામી આવી બધી ક્રિયામાં બહુ જ શાર્પ છે. એમ વ્યક્તિગત મુલાકાતમાં બેઠા હોય અને હરિભક્તો સાર બપોર સાંજે એમને મળતા હોય ત્યારે કોઈને કંઠી પહેરાવી હોય તો આમ હાથ લાંબો કરે ને તરત હાથમાં ટોટી કે કંઠી આવી જવી જોઈએ. એ જો એની એમની મૂવમેન્ટ કોન્સ્ટન્ટ ચાલુ હોય, જો આવી નહીં ને તો તું બદલાઈ જા, બીજાનું ઉભો રાખ, અહીંયા કહી જ દે, મોઢે કહી જ દે, તું બદલાઈ જા, ઉભો રહી જા, બીજો કન્ટિન્યુઅસ મૂવમેન્ટ. આ તો પછી જાહેરમાં એક ખાનગી કરી દઈએ કે પછી આમ પ્રસાદ માગે ને તો આમ આમ હાથ આમ લાંબો કરે ને સ્વામી વ્યક્તિગત, ત્યારે તમારે એમની ફિંગર પોઝિશન્સ જોવી પડે. એ ટોટી માગે તો ટોટીને આમ તો પડી હોય છે અત્યારે તો પહેલાં, પણ આમ કંઠી માગે છે, પ્રસાદનું બોક્સ માગે છે, બ્રોશર માગે છે, તરત આપણને ખબર પડવી જોઈએ એની ફિંગર મૂવમેન્ટ જોઈને. આપણે એમ પૂછવાનું સાંઈ શું પૂછ્યું એટલે ગયું, ફેલ, રિજેક્ટ, કાર્યક્રમ પૂરો. એ તરત આમ હા ફિંગર મૂવમેન્ટ્સ પરથી પકડેલી ચોકડી. આ તો અમારે એક અમેરિકાની ફેમિલી શિબિરનો એક સંદર્ભ ચાલુ થયો ચોકડી એટલે. એટલે જોવું પડે એટલે કે આમ બ્રોશર માંગ્યું કે કંઠી માંગ્યું એમ થોડું બોલે ખાલી, પણ કદાચ આપણને એમ ઘોંઘાટમાં સંભળાય નહીં તો જોવું આમ. પણ પ્રસાદનો ઈશારો કરે ને ત્યારે આપણે એમ થાય હાથ પોળો કરે એટલે પ્રસાદ આપણે આપણે હાથમાં તરત આપી દઈએ, પણ એમના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે કેટલી જગ્યા છે માપીને નાનું કે મોટું પ્રસાદનું બોક્સ મૂકવું પડે. હા એમનામ ના ચાલે, બહુ જ શાર્પ છે. કઈ વ્યક્તિને પ્રસાદનું બોક્સ કેટલું આપવું ને કેવું આપવું ને એમાં બહુ શાર્પ છે. આમ હાથ હાથ કરે તો તરત ફ્લેશ ઓફ અ સેકન્ડમાં તમને ખબર પડી જોઈએ કે નાનું પ્રસાદનું બોક્સ મૂકવાનું છે. જો આમ કર્યું તો મોટું મૂકો તો એકવાર લઈને આપી દે, પણ પેલો ગયા પછી આનો વારો પડી જાય. એટલે બીજું કંઈ બોલે નહીં, ખાલી એક વખત જોવે. અને આ તો ગુનાતી દ્રષ્ટિ છે, જોવે તો એ તમને ફાઉન્ડેશન લાવી નાખે, ખબર છે. પણ આ તો એમ કે સ્વામી આમ ઈશારો કર્યો, પેલા પાર્સદ છે ત્યાં મુંબઈમાં પ્રસાદનું બોક્સ લઈને આવે અને ઉપર રબર બેન્ડમાં ત્યાં પોકેટ કેલેન્ડર ફોલ્ડર છે ભરાવેલું હતું. એટલે સ્વામી એમને હાથમાં આપીને સ્વામી આમ હાથમાં લઈને તરત એમને આપ્યું આમ પ્રસાદનું બોક્સ. અને સ્વામી જોયું કે ઉપર પોકેટ કેલેન્ડર છે એટલે ફરી વખત નીચો હાથ બીજો મૂકીને પોકેટ કેલેન્ડર કાઢી લીધું. અને પછી સ્વામીએ એમને વાત કરી, આ મારું વિઝિટિંગ કાર્ડ. તો પેલા એ સહેજે આમ હાથમાં લઈને દામન સુધી અંદર જોયું કે આમાં નામ, ફોન નંબર, એડ્રેસ, મોબાઈલ ક્યાં છે આમ જોવા માંડ્યા. એટલે આમ જોતા હતા ને આગળ પાછળ. સ્વામી એમના હાથમાંથી ફરી વખત લીધું ફોલ્ડર વાળીને, ઉપર મહારાજનો ફોટો હતો એની ઉપર આંગળી મૂકીને ફરી વખત વાત કરી, આ આ મારું વિઝિટિંગ કાર્ડ છે. એટલે ભગવાન એમના દ્વારા સાક્ષાત પ્રગટ છે એવા અનેક પ્રસંગોએ સ્વામીશ્રીએ પણ વાત કરી છે. એટલે આ એક બહુ જ મોટી પ્રાપ્તિ આપણને થઈ કે મહારાજ અને સ્વામી આપણને આવી રીતે સાક્ષાત મળ્યા. એ આપણા બહુ જ મોટા ભાગ્ય છે, આપણા ભાગ્યનો તો કોઈ પાર ન કહેવાય. પણ બાળપણથી જ્યારે મહારાજના ચરિત્રો આપણે સરખાવીએ છીએ સ્વામીશ્રીના જીવન સાથે, ત્યારે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વાતની આપણને 100% પ્રતીતિ બેસે. મહારાજે નાનપણમાં જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે કોઈના ઉપદેશે કરીને નહીં, કોઈ એવા સાંખ્ય સંબંધી દ્રશ્યો જોયા હોય અને ગૃહત્યાગ કર્યો એવી રીતે નહીં, એક પોતાના સ્વયં વિચારથી અને હજારો ને લાખો જીવોના કલ્યાણ માટે એ પોતે ગૃહત્યાગ કરેલો. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ કોઈના એવા ઉપદેશે કરીને નહીં, કોઈ એવા એ સાંખ્યના દ્રશ્યો જોયા હોય અને એવી રીતે ગૃહત્યાગ કર્યો એવું નહીં. સહેજે આમ પેલું સાપ છે ત્યાં કલી કાચલી ઉતારી કાઢે એમ સંસાર છોડીને પોતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવી ગયેલા. હવે તે વખતે તો બધા પાસેથી પૈસા ભેગા કરીને વડોદરા ક્રિકેટના સાધન લેવા માટે જતા હતા અને બધા છોકરાઓ પાસેથી જે 10 યુન 4 આણા 8 આણા રૂપિયો ઉઘરાયો હશે અને ક્રિકેટના સાધનો લેવા માટે વડોદરા જતા હતા. એટલે ટૂંકમાં આ ફંડ રેઝિંગ એમને પહેલેથી જ ફાવે છે. ફંડ રેઝિંગ પહેલા તે વખતે 4 આણા 8 આણા ઉઘરાયા હશે, અત્યારે ધબ્બા મારીને 100,000 500,000 ચાલે છે. પણ ફંડ રેઝિંગ ને મોટા મોટા પ્રોજેક્ટ કરવા લોકો પાસે લોકોના પૈસાની લખણી કરીને એ નાનપણની એમની ટેવ છે. પણ એવી રીતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને ખૂબ શાસ્ત્રીજી મહારાજને એમના પ્રત્યે પણ અપાર હેત હતું. અને મહારાજ જ્યારે રામાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામી પ્રત્યે એમને અપાર હેત, એમ સ્વામીશ્રીને પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપાર હેત હતું. અને રામાનંદ સ્વામીને મળ્યા તે પહેલાં પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને નીલકંઠ વર્ણીએ ત્યાં લોજના આશ્રમમાં બધી જ સેવાઓ કરી છે. એ છાણવાસી દૂ કરવું, પછી કોઈ માંદા સંતો હોય એના કપડાં ધોઈ દેવા ઇત્યાદિ ચોકા વગેરે, એ બધી જ સેવાઓ નીલકંઠ વર્ણીએ ખૂબ શ્રદ્ધાથી કરી અને આપણા સંપ્રદાયમાં સેવાનો આદર્શ એમને બેસાડ્યો. એમ સ્વામીશ્રીએ પણ પોતાની સાધક અવસ્થામાં બધી જ સેવા ખૂબ શ્રદ્ધાથી એમણે કરી છે. એક પણ એવી સેવા બાકી નથી કે એમાં એમણે આમ નિપુણતા ન મેળવી હોય, એટલી શ્રદ્ધાથી બધી એમણે સેવા કરી છે. 1988 સાલમાં સ્વામીશ્રી અહીંયા પરદેશ પધારેલા અને લગભગ 10-10.5 મહિનાની એ લાંબી ધર્મયાત્રા હતી, કદાચ એમના જીવનની લાંબામાં લાંબી ધર્મયાત્રા હશે. તો 1989 સાલમાં પછી મુંબઈ પધારેલા અને જોડી ઉત્સવ ત્યાં કરેલો, ત્યાંથી પછી અમદાવાદ આવ્યા અને ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં એમનું ભવ્ય સન્માન સમારંભ હતો. અને તે વખતે મંચ ઉપર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબ બિરાજમાન હતા, પાંડુરંગ આઠવલ્લે એટલે કે સ્વાધ્યાય પરિવારના પોતે એક અગ્રણી ટ્રસ્ટી અને ખૂબ જ વિદ્વાન માણસ. અને એ ચીફ ગેસ્ટ તરીકે પ્રવચન કરતાં એમણે વાત કરેલી સભાના અંતિમ ભાગમાં સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્વે કે તમે બધા અત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજને આવા મોટા મંચ ઉપર ભવ્ય સિંહાસનમાં બેઠેલા જુઓ છો, તમે આજે આ પ્રમુખ સ્વામી મહારાજને મર્સિડીઝ કારમાં ફરતા જુઓ છો, તમે બધા અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સામે હજારો લોકો એમના દર્શન માટે બેઠા છે અને એમની જય બોલાવે છે તમે જુઓ છો, પણ એક પ્રસંગે મેં આ પ્રમુખ સ્વામીને કેવી રીતે જોયા છે એનું હું વર્ણન કરું છું. એમ કહીને બીજે દિવાન સાહેબે લગભગ 25-30 હજાર એ સભાજનોની વચ્ચે આ પ્રસંગ કહેલો કે 1948 સાલમાં 1948 તે વખતે અમારા જ કુટુંબીજનમાં એક વ્યક્તિને ત્યાં સારંગપુર હનુમાનજીની માનતા હતી અને બધી એમનું કાર્ય પૂરું થયું એટલે ત્યાં માનતા છોડાવવા માટે અમે સારંગપુર ગયેલા. બપોરનો સમય હતો, બધી વિધિ તો પૂર્ણ કરી અને ત્યાં તો બધે રસોડું બધું બંધ થઈ ગયેલું ખ્યાલચૂકમાં, એટલે અમારે ત્યાં જમવાનું શક્ય બન્યું નહીં અને જમવાનો સમય ઘણો થઈ ગયો, બપોરે લગભગ 1:30 થઈ ગયેલા. એટલે અમને એમ થયું કે સામે અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ત્યાં અમે જઈએ. એટલે ત્યાં પછી સારંગપુર ત્યાં અક્ષર પુરુષોત્તમ મંદિરે ગયા. બપોરે 1:45 સમય હશે, મંદિરમાં કોઈ વ્યક્તિ નહીં અને વૈશાખ મહિનો હતો એટલે જબરદસ્ત તાપ હતો. અને મંદિરની પાછળ ગયા ત્યાં સામાન્ય બે ઓરડા જેવું હતું, ત્યાં એક બહુ નાનકડા સાધુ સુખ લકડી એમની કાયા એ ઊભા પગે એક દિવાલની સામે બેઠેલા, ઢીચણ સુધી એમનું ધોતિયું ચડાવેલું હતું અને બાજુમાં એક તગારામાં એ ગાર માટીનું લીપણ હતું અને હાથ બોળી બોળી અને માટીનું આમ લીપણ એ દિવાલ ઉપર કરતા હતા. અમે ત્યાં નજીક ગયા એટલે સહેજ આમ અમારા થોડા ચાલવાનો અવાજ થાય એનાથી એકદમ પાછળ એમને જોયું અને અમને 4-5 પુરુષોને વ્યક્તિઓને અમને જોયા એટલે સહેજ હતા ઊભા થઈને પોતાના કપડાં સરખા કર્યા અને પછી બહુ પ્રેમથી અમને હાથ જોડીને અમને કહ્યું કે જય સ્વામિનારાયણ. અને પછી એમનો એમને પરિચય આપ્યો, એમને નામ કહ્યું, અમે પણ કહ્યું કે આવી રીતે અમે અમદાવાદથી આવ્યા છે અને આવી રીતે અમારે માનતા હતી. અમારા વાર્તાલાપ પરથી ને અમારા મુખ પરથી એ પારખી ગયા કે અમારે જમવાનું બાકી હશે. તરત અમને પૂછ્યું કે તમારે જમવાનું બાકી છે, એટલે અમે કહ્યું કે હા ચલો મારી સાથે, એમ કહીને અંદર લઈ ગયા અને ત્યાં અમને કીધું કે અહીંયા બેસો. અને હજી બેસવા જતા હતા ત્યાં સુધીમાં તો અમને એમને આસન પાથરી આપ્યા. પછી અંદર જઈને એમને હાથ પગ ફરી વખત સારી રીતે ધોયા અને અમારી માટે થાળી વાટકો પ્યાલો અને ચમચી અંદરથી લઈને આવ્યા. એ સ્ટીલના થાળી વાટકા પ્યાલા અમને નીચે પાથરી આપ્યા. પછી વારાફરતી અમે કીધું કે લાવો અમે તમારી સાથે મદદ મારીએ, તો કે ના તમે બેસો હું લઈ આવું છું. અંદરથી રોટલી, શાક, દાળ અને ભાત ચાર વસ્તુ વારાફરતી લઈ આવ્યા અને રોટલી એક એક રોટલી એમને ઉપાડી અને આમ વાળી અને પ્રેમથી અમારા થાળીમાં રોટલી મૂકી. પછી શાક મૂક્યું અને પછી અમને કીધું કે તમે જમો, હું જોઉં અંદર અથાણું કે પાપડ કંઈ હોય તો લેતો આવું. અમે જમવાનું શરૂ કર્યું એટલે અંદરથી અથાણું લઈને આવ્યા અને એક વાટકીમાં થોડું અથાણું હતું એટલે અમને થાળીમાં થોડું થોડું અથાણું એક એક ચમચી અમને મૂકી. પછી અમે જમવાનું શરૂ કર્યું એટલે અમારી સામે જે પલાઠી વાળીને નીચે બેસી ગયા. અમે બધા તો આસન ઉપર બેઠેલા પણ એ તો એકદમ નીચે જ અમારી સામે બેસી ગયા અને અમે જમ્યા ત્યાં સુધી લગભગ 15-20 મિનિટ સુધી એમણે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની મહિમાની અમને વાતો કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આવા સંત છે, આવો એમનો પ્રતાપ છે અને આવું એમનું કાર્ય છે. અમે જમી રહ્યા એટલે ફરી વખત અમને એમને પાણી પીરસ્યું અને પછી અમે હાથ ધોયા એટલે અમારી થાળી ઉપાડવા લાગ્યા. એટલે અમે કીધું કે ના અમે જરા મૂકી દઈએ છે, તો કે ના તમને ખ્યાલ નહીં તમે બેસો. એટલે બધી થાળી ભેગી કરી અને ત્યાં ચોકડીમાં એ મૂકી આવ્યા. ફરી વખત હાથ ધોઈ આવ્યા, ત્યાં સુધી અમે તો આસનો તો ઉપાડી લીધા હતા અને પછી એ મુખવાસની એક આટલી ડબ્બી લઈને આવ્યા. ધાણાને દાણનો મુખવાસ હતો, એમાંથી થોડો થોડો પોતાના હાથમાં લઈ એના હાથથી જ અમને એ મુખવાસ જમાડ્યો અને પછી અમને કીધું કે હવે શું કાર્યક્રમ છે. એટલે અમે કહ્યું કે અમારે નીકળવું છે, સાંજે અમારે કાર્યક્રમ છે, અમદાવાદ પહોંચવું છે. એટલે એમણે થોડો આગ્રહ રાખ્યો કે જો તમે હજી અડધો પોણો કલાક કદાચ રોકાવ તો હમણાં શાસ્ત્રીજી મહારાજ જાગશે તો આપને દર્શન થશે અને આશીર્વાદ મળશે. એટલે અમે કહ્યું કે અમારી પણ લાગણી છે પણ અમારે પહોંચવું પડે એવું છે, અમારે અમે મોડું થયું છે અને કદાચ નહીં પહોંચીએ તો એક અગત્યનું કામ રહી જશે. એટલે અમને કીધું કે સારું ફરી વખત આવજો, ચોક્કસ એકવાર દર્શન કરવા આવજો. એટલે અમારામાંથી 2-3 વડીલોએ કહ્યું કે અમે તો દર્શન કરેલા છે પણ 1-2 નથી કર્યા, ફરી વખત ક્યારેક દર્શન કરશું. એવો વાર્તાલાપ કરતાં કરતાં અમે ચાલતા હતા તો છેક ત્યાં અમારી ગાડી પડી હતી ત્યાં સુધી અમને વળાવવા માટે આવ્યા. અમે બધાએ પગમાં ચંપલ પહેરેલા, એમણે પગમાં ચંપલ નહીં પહેરેલા. એમનું ધોતિયું એક બાજુથી અહીંયા ઓટી પાસે કેડ પાસે ભરાયેલું હતું એટલે એક બાજુથી ઊંચું હતું અને સહેજે ચાલતા ચાલતા અમારી સાથે વાત કરતા હતા. બીજે દિવાન સાહેબે વાત કરી કે 2-3 વખત મને વિચાર આવ્યો કે આટલા તાપમાં તમે ઉઘાડા પગે બપોરે લગભગ 2:30-3 વાગે આવી રીતે એમ મનમાં વિચાર આવ્યો પણ એટલો એકદમ સાહજિકતાથી ચાલતા હતા અને અમારી સાથે બધી વાત કરતા હતા. અમે ગાડી સુધી પહોંચ્યા ત્યારે એક વખત ગાડીનો દરવાજો ખોલવા માટે એમણે પણ હાથ લંબાવ્યો પણ એ પહેલાં અમે ગાડીનો દરવાજો ખોલી આગળ ને પાછળ 1-2 વ્યક્તિ પછી અમે બધા બેસી ગયા. પછી અંદર બેઠા એટલે ફરી વખત ખૂબ પ્રેમથી અમને હાથ જોડીને એમને જયસ્વાણ કર્યા અને પછી અમે ત્યાંથી ચાલ્યા. પણ અમે સારંગપુર મંદિરનો દરવાજો છોડ્યો ત્યારથી અમદાવાદ અમારા ઘરે પહોંચ્યા ત્યાં સુધી એ સાધુની નમ્રતા, એ સાધુનો વિવેક, એનો પ્રેમ, અમારા પ્રત્યેની એક લાગણી, એની આંખોમાં જે નિર્દોષતા હતી એના સિવાય બીજી વાત જ અમે ના કરી શક્યા. એક જ ચર્ચા અમારે રહી અને તે પછી પણ અનેક પ્રસંગે ઘણી બધી વખત અમે મળ્યા છીએ કુટુંબીજનો પણ બધા ભેગા થઈએ ત્યારે ગમે તે પ્રસંગ હોય પણ એક વખત તો એ સાધુની અમારે વાત નીકળતી કે કેટલા પ્રેમથી આપણને જમાડ્યા અને કેટલો બધી એમનામાં નમ્રતા અને વિવેક આપણને એના દર્શન થયા. એ જે સાધુની હું વાત કરું છું એ આ પ્રમુખ સ્વામી મહારાજ પોતે, એ બીજે દિવાન સાહેબે સભામાં 1989ના સન્માન સમારંભમાં વાત કરેલી કે આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે અત્યારે આવા ભવ્ય મંચ ઉપર બેઠા છે, આ ગાડીમાં ફરે છે અને આટલા લોકોનો એમના પ્રત્યે પ્રેમ છે, સમર્પણ છે, એ સ્વીકારવાનો એમને સમાજ તરફથી પૂર્ણ અધિકાર છે. જે વ્યક્તિએ પોતાનું જીવન આવી રીતે સેવામાં ગાડી કાઢ્યું હોય અને જેવામાં જે વ્યક્તિમાં આટલા બધા સદગુણો રહેલા હોય એ વ્યક્તિને સમાજ પ્રત્યેથી આટલો આદર અને માન એ મળવા જ જોઈએ અને એ સ્વીકારવાનો એમને અધિકાર છે, એમ કહીને એમણે વાત કરી અને પોતે ગળગળા થઈ ગયા. અને પછી ગોળ ફરીને એમને વાત કરી કે સ્વામી તમને આ પ્રસંગ યાદ છે? સ્વામી તો તે વખતે સભામાં બેઠાડા માળા ફેરવતા હતા અને સ્વામી આમ ડોકું હલાવ્યું. સ્વામી કે હા મને યાદ છે. લગભગ એમને 40 વર્ષ જૂનો પ્રસંગ એ સભામાં કહેલો. સ્વામી કે હા મને યાદ છે કે. અને પછી પ્રવચનની સમાપ્તિ પછી ફરી એક વખત ગળગળા થઈ ગયા અને સભા ઉપર ત્યાં સ્ટેજ ઉપર જ એમણે સ્વામીશ્રીના આસન પાસે જઈને એકદમ પંચાંગ પ્રણામ સ્વામીશ્રીને કરેલા. બીજે દિવાન સાહેબ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ અને આટલી મોટી વ્યક્તિ, આવા બુદ્ધિશાળી અને આવા એક મોટા સંપ્રદાયના ટ્રસ્ટી, પણ એમને સ્વામીશ્રીની આ છબી અંતરમાં ઉતરી ગયેલી. એટલે આવી રીતે જેમ નીલકંઠ વર્ણીએ એ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં ખૂબ શ્રદ્ધાથી અનેક પ્રકારની બધી સેવા, નાનામાં નાની સેવામાં પોતાનું મન પરોવીને અને મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીને રાજી કરેલા, તેમ સ્વામીશ્રીએ પણ ખૂબ શ્રદ્ધાથી એ શાસ્ત્રીજી મહારાજને સાધક પોતાની સાધક અવસ્થામાં સેવાએ કરીને રાજી કરેલા છે. સ્વામીશ્રી એક વખત ત્યાં ગોંડલમાં હતા અને સવારે શણગાર આરતી પૂર્વે ત્યાં ઘનશ્યામ મહારાજના શણગાર કરતા હતા. તે વખતે પૂજારીની સેવામાં લગભગ 2-2.5 મહિના સુધી સ્વામીશ્રી રોકાયેલા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તો તે વખતે લગભગ 24-25 વર્ષની હશે. શાસ્ત્રીમાં ત્યાં ગોંડલ પધાર્યા અને આરતી પૂર્વે દર્શન કરવા માટે અંદર પધાર્યા ત્યારે જોયું કે સ્ટૂલ મૂકી અને આ નાનકડા નારાયણ સ્વરૂપદાસ એ પોતે ઘનશ્યામ મહારાજનો શણગાર કરતા હતા. શાસ્ત્રી મહારાજ નજીક આવ્યા અને આમ ઘનશ્યામ મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત આમ જોવે, ફરી વખત આમ જોવે. એક બે વખત આમ જોયું ત્યારે સ્વામીને એકદમ ખ્યાલ આવ્યો કે શાસ્ત્રી મહારાજ એકદમ નજીક આવીને ઊભા છે, એટલે એકદમ પોતે આમ નમ્રતાથી આમ જેસણ કર્યા. સ્વામી શાસ્ત્રી મહારાજ કે ના આમ ઈશારો કર્યો એટલે પોતે આમ શણગારને કરતા તે ચાલુ રાખ્યું. પછી શાસ્ત્રીજી મહારાજ તે ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા અને ઘનશ્યામ મહારાજના મુખારવિંદ ઉપર આમ 2 વખત હાથ ફેરવ્યા શાસ્ત્રીજી મહારાજે, અને પછી એ જ હાથ સીધા જ પ્રમુખ સ્વામી મહારાજના ગાલ ઉપર આમ ફેરવ્યા, અને પછી હસતા હસતા શાસ્ત્રીજી મહારાજ કે તારું અત્યારે લાંબુ મોઢું છે પણ હવે મેં હાથ ફેરવ્યો છે તો ઘનશ્યામ મહારાજે જેમ તારું મોઢું ગોળ થઈ જશે. એટલે અત્યારે જે આટલો ફોટોજેનિક ફેસ આપણને જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજને, ફાઇનલ ટચ શાસ્ત્રીજી મહારાજનો છે. આમ છેલ્લો આમ શિલ્પકળામાં જે આમ છેલ્લી આમ આમ ફર્સ્ટ ક્લાસ ટચ આપે ને એ શાસ્ત્રીજી મહારાજનો આપેલો છે, એટલે આટલો બધો ફોટોજેનિક ફેસ છે સ્વામીનો. ગમે તે એંગલથી તમે ફોટોગ્રાફ પાડો, એમની આંખ, એમના ચીક્સ, એમનું નાક, એમના હોઠ, એમની દાઢી એકદમ સપ્રમાણ આપણને દેખાય છે, આટલું બધી આમ નમણાશ જે દેખાય છે એ આ શાસ્ત્રીજી મહારાજનો ફાઇનલ ટચ. પણ એવી રીતે કેવી, આ તો કહેવાનું શું કે બધી જ પ્રકારની સેવા એમણે ખૂબ શ્રદ્ધાથી કરી. જ્યારે સંતો બધા પેલી પૂરણપોળી બનાવતા હતા અને સ્વામી કીધું કે લાવો હું પણ બનાવું, એમ પોતે પૂરણપોળી વણીને પછી આમ પ્રોપર શેકી, ત્યારે બ્રહ્મતીર્થ સ્વામીને બધા તો આમ માસ્ટર કૂક કહેવાય એ બધા ખુશ થઈ ગયા, સ્વામી આટલી બધી પૂરણપોળી સરસ તમે શેકી શકો છો. એ સ્વામી એકદમ ખુમારીમાં હસતા હસતા કે શાસ્ત્રીજી મહારાજે એમને આમ ગાદી નથી બેસાડ્યો, બધું શીખવાડ્યું છે, બધું શીખવાડ્યું છે, એમને મન ગાદી નથી બેસાડ્યો કે. એટલે હસતા હસતા પોતે વાત કરે પણ પૂરણપોળી પરફેક્ટ એમને શેકેલી, નહીં તો પૂરણપોળી તો અઘરી આઈટમ છે, બધાનું ટેસ્ટિંગ એમાં થઈ જાય. ઘણી વખત તો 2 રોટલીની વચ્ચે ખાલી પેલું ચોપડી જ દેતા હોય, પૂરણપોળી આખી આઈટમ જુદી થઈ જાય. એટલે આ એક માસ્ટર છે અહીંયા પ્રભોજ સ્વામી. એટલે આવી રીતે શાસ્ત્રીજી મહારાજ પણ એ પૂરણપોળી બનાવી શકતા હતા. પણ આ કહેવાનું શું કે બધી જ સેવા એ ખૂબ શ્રદ્ધાથી એમણે કરેલી છે. એટલે સાધક અવસ્થામાં નીલકંઠ વર્ણીએ જેવી શ્રદ્ધાથી અનેક પ્રકારની સેવા કરી છે એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી છે. અને જ્યારે એ રામાનંદ સ્વામી પાસે નીલકંઠ વર્ણીએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે રામાનંદ સ્વામી એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એ 2 નામ આપ્યા. અને પછી પોતે વાત કરી કે હું તો ડુગડુગી વગાડનારો છું અને ખેલના ભજવનારા તો હવે આવી ગયા, એટલે કે મેં તો તમને બધાને મુમુક્ષુઓને ભેગા કર્યા સાથે અહીંયા આશ્રમમાં રાખ્યા, પણ હવે તમારા બધાનું કલ્યાણ છે એ આ નીલકંઠ વર્ણી છે, આ સહજાનંદ સ્વામી છે કરશે, એમ કહીને ખૂબ પોતે એ નીલકંઠ વર્ણી ભગવાન છે એવો મહિમા રામાનંદ સ્વામીએ કહ્યો. એમ શાસ્ત્રીજી મહારાજે પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અક્ષરદેરીમાં ભાગવતી દીક્ષા આપી ત્યારે વખતે હરજીવનદાસ કોઠારીની ઈચ્છા હતી કે આપણે એમનું નામ નારાયણચરણ રાખીએ અને એમને સજેસ્ટ પણ કર્યું, ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે નારાયણચરણ તો હમણાં જ બાલમુકુંદ સ્વામીની સાથે એ જૂનાગઢમાં સદગુરુ હમણાં જ થઈ ગયા, પણ આ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે એટલે આપણે એનું નામ નારાયણ સ્વરૂપ રાખીએ. એવી વાત શાસ્ત્રીજી મહારાજે તે વખતે કરેલી. એટલે નીલકંઠ વર્ણીને દીક્ષા આપતી વખતે રામાનંદ સ્વામી એમના ભગવાનપણાની વાતો કરેલી, એમ શાસ્ત્રીજી મહારાજે પણ પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા આપી ત્યારે એમનામાં ભગવાન અખંડ રહ્યા છે અને એ જ સ્વરૂપ છે એ વાતો તે વખતે અક્ષરદેરીમાં કરેલી. અને રામાનંદ સ્વામી પાસે એ સહજાનંદ સ્વામીએ માંગી લીધું કે તમારા ભક્તને જો થોડું પણ દુઃખ આવવાનું હોય તો એ મને આવે. કઈ કક્ષાનું? કે એમને કદાચ એક રૂવાડે એક કોટી અરે વીછી કરડ્યાનો વીછીના ડંખનું દુઃખ આવવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીછી કરડ્યાનું દુઃખ આવે. તમારા હરિભક્તના નસીબમાં જો રામ પત્તર આવવાનું હોય એટલે કે ગરીબી આવવાની હોય તો એ મારે ભાગ્ય આવે, પણ તમારા હરિભક્ત છે અન્નવસ્ત્ર કરીને દુઃખી થાય નહીં. એવું રામાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે માગી લીધું એ આપણે વચનામૃતમાં પણ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એમ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ને શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી 21 મે 1950 આંબલીવાડી પોળ ત્યાં અમદાવાદમાં, તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે માગી લીધું કે હું મારા દેહના છેલ્લા શ્વાસ સુધી આ તમારા સંસ્થા તમારી સંસ્થા સિદ્ધાંતને આપને વફાદાર રહું અને તમારા હરિભક્તોની સર્વે પ્રકારે ખેવના રાખી શકું એવા આશીર્વાદ આપજો. એટલે હરિભક્તોને એ યોગ અને ક્ષેમનું વહન એ રામાનંદ સ્વામી પાસે સહજાનંદ સ્વામીએ જેમ માગી લીધેલું એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ શાસ્ત્રીજી મહારાજ પાસે હરિભક્તોનું સર્વ પ્રકારે શ્રેય કરી શકું અને થાય એ રીતનું વરદાન એમણે માગી લીધું છે અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા છે. એટલે આજે પણ આપણને દેખાય કે સ્વામીશ્રી એવી રીતે કરી રહ્યા છે. તો આવી રીતે એ બાલ્યાવસ્થાથી માંડીને દીક્ષા સુધી જેમ નીલકંઠ ફરણીના જીવનમાં અનેક પ્રસંગો આપણને દેખાય છે એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ અનેક પ્રસંગો દેખાય છે. અને આ જે પ્રતિજ્ઞા એમને લીધી છે એ વાત મહારાજે કારણીના 6ઠા વચનામૃતમાં કરી છે. મહારાજે પોતે વાત કરી કે અમે તો અમારો આ દેહ છે એ હરિભક્તો માટે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એટલે કે અમારા દેહની કોઈ પરવા જ નથી. સુખ દુઃખ થાક હતાશા કંટાળો નિરાશા કશું જ નહીં, કેવળ હરિભક્તો રાજી થાય એવી રીતે જ અમે હંમેશા સવારથી સાંજ સુધી વર્ત્યા છીએ એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનો દેહ સર્વ પ્રકારે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા કચ્છ પધાર્યા અને કચ્છ પ્રદેશમાં વિચરણ કરીને મહારાજ ત્યાં કચ્છમાં આધોઈ પધાર્યા. ત્યાં રાયધણજીના દરબારમાં મહારાજે ઉતારો કર્યો અને એમના પત્ની કરણીબા મોટી ઉંમરના વૃદ્ધ બંને પતિ પત્ની પણ મહારાજ પ્રત્યે અનન્ય એવો ભાવ, મહારાજ પ્રત્યે પૂર્ણ પુરુષોત્તમપણાની નિષ્ઠા. મહારાજ ત્યાં પધાર્યા, બેઠા, બધાએ દર્શન દંડવત કર્યા અને પછી કરણીબાએ મહારાજને કહ્યું કે મહારાજ થાળ તૈયાર થાય છે ત્યાં સુધી બધા હરિભક્તો ભેગા થયા છે તો તમે થોડી વાતો કરો, બધાને દર્શન સુખ આપો અને પછી થાળ તૈયાર થાય એટલે આપને બોલાવું છું. કરણીમાની તો ઘણી મોટી ઉંમરને મહારાજ પ્રત્યે એમને દીકરાપણાનો પણ ભાવ હતો, જે કારણીને 5મા વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે ભગવાન તો અનેક રીતે વર્તે એમ. કરણીબા એ વૃદ્ધ ઉંમરના બાય હરિભક્તને મહારાજ પ્રત્યે એવો અનન્ય ભાવ, એટલે મહારાજને વાત કરી કે તમે થાળ થાય ત્યાં સુધી બેસો ને હું તૈયાર કરું છું. મહારાજે વાતો કરી અને પછી કરણીબા બોલાવવા આવ્યા કે થાળ તૈયાર થયો છે ને આપ જમવા માટે પધારો. મહારાજ આમ ઊભા થતા હતા અને તે વખતે મહારાજનામ ચરણામિંદના દર્શન કરણીબાને થયા અને એમ જોયું કે મહારાજને તો કાંટો વાગ્યો લાગે છે, એટલે સહેજી આમ નીચા નમીને એમને ત્યાં ચરણામિંદનો સ્પર્શ કર્યો ત્યારે આમ ખરબચરું જણાણું, એટલે કે મહારાજ તમને પગે કાંટો વાગ્યો છે. મહારાજ કે કદાચ હશે તો કે ઉભારો કાઢી આપું એમ કહીને કોઈ તીક્ષ્ણ આવું નાનું શસ્ત્ર હશે લઈ આવ્યા અને અંદર કાંટો કાઢવા માટે બેઠા તો મહારાજના બંને ચરણાવિંદમાંથી કરણીબાએ તે વખતે 18 કાંટા કાઢ્યા અને 18 કાંટા કાઢીને કરણીબાએ કીધું કે મહારાજ તમે આટલા બધા કાંટા વાગ્યા છે ત્યાં સુધી કોઈને કહેતા નથી, આટલું બધું સહન કરી લો છો તમે? મહારાજ કે આ હરિભક્તોના ઘરે પધરામણી એકથી એક પછી બીજી ચાલે છે, એક ગામથી બીજે ગામ ચાલે છે, રાતો રાત બધી મુસાફરી ઘોડે સવારી કરવી પડે છે, એમાં સમય જ નથી રહેતો કે તપાસ કરીએ કે આ શું વાગ્યું. લે કેટલી બધી પધરામણી હરિભક્તોને રાજી કરવા માટેની વાત છે. એ કરણીબા કે મહારાજ વાગે ત્યારે કદાચ કાઢી ના નાખીએ. મહારાજ કે આમ વાગે ત્યારે ખ્યાલ તો આવે પણ એ વખતે પધરામણીના દોરમાં હોઈએ એટલે એ સમય મળતો નથી. હવે મહારાજની મોજડીની આર પાર એ કાંટાની સુઈ નીકળી જાય એવા કાંટા વાગતા હોય ને મહારાજ એની પરવા ન કરે પણ 18 કાંટા પગમાં ઘૂસી જાય ત્યાં સુધી મહારાજે કોઈ દિવસ એ સંભાવના રાખી જ નથી કે દેહ છે એ સત્સંગને અર્થે કૃષ્ણ અર્પણ. એટલે કે આટલો બધો ભીડો, આટલો બધો પરિશ્રમ વેઠીને પણ હરિભક્તોને રાજી કરવાનું તાન. આપણે જાણીએ છીએ કે 1980ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા અને ત્યાં બોસ્ટનમાં એક હરિભક્તના ઘરે પધરામણી કરીને બહાર આવતા હતા. તે વખતે એ ડાબો પગ જમણી મોજડીમાં અને જમણો પગ છે ડાબી મોજડીમાં નાખવાનો પ્રયત્ન કરતા હતા. આ પ્રસંગ આપણે ખૂબ પ્રસિદ્ધ છે અને સંત પરમહિતકારીમાં પણ સાંભળીએ છીએ અને જોઈએ છીએ. ત્યારે વિવેકસાગર સ્વામીએ નારાયણ ભગતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આટલું તમને આ જમણો પગ આ બાજુ નાખો એ મોજડી આ બાજુ છે, ત્યારે સ્વામી આમ સહેજે બોલી ગયા, સ્વામી કે મને દેખાતું નથી. નારાયણ ભગત વિવેકસાગર સાહેબ વાત કરી કે સ્વામી આટલું નથી દેખાતું, તો કે સ્વામી કે ના આમ ધૂંધળું દેખાય છે, આમ અંધારા જેવું લાગે છે. એટલે વિવેકસાગર સ્વામીને એમ થયું કે આ તો આંખે મોતૈયું આવી ગયો લાગે છે, કે આમ વંચાય છે. સ્વામી કે આમ વંચાય પણ આમ ધ્યાન રાખવું પડે, નજીક લાવવું પડે, એટલે કે આપણે પધરામણી પૂરી કરીએ અને ઉતારે જઈએ. સ્વામી કે ના થોડી પધરામણી પતાવી દઈએ. વિવેકસાગર સાહેબ કે ના પહેલાં ઉતારે ચલો. અને ત્યાં ગયા હરિભક્તો, કેસી પટેલે બધા મુખ્ય હરિભક્તો ભેગા થયા અને ત્યાં હોસ્પિટલમાં તા સ્વામીને બી તપાસ કરાવડાવી અને પછી તો આપણને ખ્યાલ છે કે કેટરેક ઓપરેશન સ્વામીને બંને આંખે થયું, ડાબે અને જમણી આંખે, ત્યાં બોસ્ટનમાં જ 1980માં થયેલું. પણ જેમ શ્રીજી મહારાજને પગમાં 18 કાંટા વાગ્યા ત્યાં સુધી એમણે દેહની પરવા ન કરી અને હરિભક્તોના ઘરે પધરામણી કરીને એમને રાજી કર્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ બંને આંખે મોતયો થઈ ગયો. અને ત્યાંના ડૉક્ટર તો એમ બોલેલા, ડૉક્ટર હચિન્સન, કે તમે સારું થયું કે ભગવાનની કૃપા કે અત્યારે લઈ આવ્યા, એક જ અઠવાડિયું જો મોડા પડ્યા હોત તો એમને ઝામર થઈ જાત, એમની બંને આંખો ખોવી પડત. એટલે પોતાની બંને આંખો જાય ત્યાં સુધીની પરિસ્થિતિ હતી, ત્યાં સુધી સ્વામીએ જણાવ્યું નહીં. વિવેક સાગર સ્વામીને બધા સંતો એકદમ ગળગળા થઈ ગયા કે સ્વામી તમારે કહેવું તો જોઈએ ને, તમારી બંને આંખો જતી રહે. સ્વામી કે મને ઓછું દેખાતું હતું, પણ હું પાછો જો કહું તો આ બધા પધરામણીનો અને સભાનો બધો કાર્યક્રમ બંધ થઈ જાય અને પછી બધા હરિભક્તોએ રજા લઈને રાખી હોય અને બધું કાર્યક્રમો ગોઠવાઈ ગયા હોય એ બધા ખોરવાઈ જાય, એટલે હું બોલ્યો નહીં. વિવેક સાગર સ્વામી કે આ કાર્યક્રમ થોડાક ખોરવા 2 મહિનાના, પણ આ તો આખી જિંદગી બધું ખોરવાઈ જાત, કે તમે બોલ્યા નહીં. પણ જો આવી રીતે હરિભક્તોને આટલું બધું રાજી કરવાનું તાન કે પોતાનો દેહ છે એ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એટલે આવું ભક્ત વત્સલપણું જેવું શ્રીજી મહારાજનું હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું ભક્ત વત્સલપણું આપણને દેખાય. ત્યાં ફિલાડેલ્ફિયામાં તો સ્વામીએ સાંજે 4 થી પધરામણી શરૂ કરી તો રાત્રે 4 વાગ્યા સુધી પધરામણીઓ કરી. અમે 96ની સાલમાં ત્યાં પધરામણીમાં એક હરિભક્તના ઘરે ગયેલા ત્યારે લગભગ રાત્રે 11:30-12 થયેલા, એ જમવાનું બાકી હતું. એટલે સહેજે આમ એક સંતથી બોલી ગયું કે ઘણું મોડું થયું, આપણે સહેજે બોલી જાય કે 11:30 થઈ ગયા, કારણ કે જમવાનું બાકી હતું. પેલા હરિભક્ત હસ્યા, એટલે અમે સંતોએ પૂછ્યું કે કેમ આમ હસ્યા, એ કે સ્વામી તમે 11:30-12 એમ મોડું થયું કહો છો, આ જ ઘરમાં આ જ રૂમમાં આ જ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 3:30 વાગે પધરામણી આવેલા. એટલે અમે કીધું હવે તો કંઈ બોલાય જ નહીં, ચૂપચાપ નીચું મોડું કરીને જમી જ લો, નીચું મોડું કરીને જમી જ લો, અમે કંઈ બોલાયું જ નથી. એટલે આવી રીતે સ્વામીએ હરિભક્તોને બધાને ખૂબ રાજી કર્યા છે. 157 પધરામણીઓ ગજેરા ગામમાં બીમાર હોય ને આ બધી પધરામણીઓ ચલાવે, એટલે આવી રીતે એક એક ઘરે જઈને સ્વામી આ બધો સત્સંગનો બાગ ખીલવ્યો છે. અત્યારે તો એમની દૈહિક ઘણી બધી પ્રતિકૂળતાઓ છે, રોગ છે, એટલે જઈ શકતા નથી. બાકી તો એમને અંતરથી એમ છે કે હું બધાને મળું. એ ત્યાં 1995 અમૃત મહોત્સવના મુખ્ય દિવસે કેટલા બધા ગળગળા થઈ ગયેલા આમ હાથ જોડીને કે તમે બધા દેશ પરદેશથી હરિભક્તો આવ્યા છો, મારી ઈચ્છા છે કે હું તમને બધાને મળું. હજી આટલું બોલ્યા ત્યાં તો એકદમ ગળગળા થઈ ગયેલા અને આમ ગળામાં ડૂમો ભરી ગયો, રડી પડેલા. સ્વામી કે પણ બધું આ સમય, આ દેહની અવસ્થા અને બધો સમુદાય વધ્યો એટલે થઈ શકતું નથી, પણ મારી તો ઈચ્છા છે કે દરેકને હું મળું. તો જો આવી રીતે પોતાનો દેહ એમણે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. સંતોએ વાત કરી કે સ્વામી તમારે હવે પોપ જેવું કરવું, કે શનિ રવિ ખારી એક વખત આવી ગેલેરીમાં એપિયર થવું, આમ આમ કરી દેવું, આમ આમ કરીને આમ કરે એટલે એમાં વ્યક્તિગત દર્શન આવી ગયા, કથા વાર્તા આવી ગઈ, સભા આવી ગયું, બધું આવી ગયું. તે સ્વામી આમ જોઈ રહ્યા, પલંગ ઉપર બેઠા હતા રાત્રે પોટતી વખતે દાંત કાઢીને, અને આમ ઇનોસન્ટલી એક બાળક આમ જોતા હોય ને બધાને સમજોતા હતા, એટલે બધા બીજા બધા સંતો જે બીજા 2-4 ઊભા હતા વડીલ સંતો, એમને પણ ઉમેરો કર્યો, સ્વામી વાત બરાબર છે, તમારી ઉંમર થઈ, ઘણી પધરામણીઓ કરી. અને આમ આમ સ્વામી આમ જોઈ રહેલા. પછી બધાનું કહેવાનું પૂરું થયું એટલે સ્વામી કે જો જે સંપ્રદાયની જે રીત હોય એ પ્રમાણે સંપ્રદાય ચાલતા હોય, આપણી રીત જુદી છે. મહારાજના વખતમાં, મહારાજના વખતથી અત્યાર સુધી આપણે તો સંતોરી ભક્તોને હળવું મળવું એ આપણી રીત છે. અને પછી એકદમ ઇમોશનલ થઈને સ્વામી બોલ્યા, સ્વામી કે મેં શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષની ઉંમર સુધી બંને પગે વાત અને ફરતા જોયા છે, ફરતા એટલે વિચરણ કરતા. મેં યોગી મહારાજને 78 વર્ષની ઉંમર સુધી ત્યાં વ્હીલચેરમાં બેસીને હરિભક્તોને રાજી કરતા જોયા છે, તો મારાથી પગ વાળીને બેસાય નહીં, અને હું બેસું તો મેં ગુરુની સેવા ના કરી કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે એમને તો સેવા કરવામાં કાંઈ જ બાકી નથી, આમ ગજા ઉપરાંતની ને હદ ઉપરાંતની એમણે બધી સેવાઓ કરી છે, પણ છતાં એમને અંતરમાં આવું અપ એમ રહે છે કે મારે તો હજી દેહના છેલ્લા શ્વાસ સુધી 21 મે 1950 પોતાના ગુરુહરિને જે વચન એમણે આપેલું, જે પ્રતિજ્ઞા એમણે કરેલી છે, એમાં સાર ધાર શબ્દશ શું કામ અક્ષરશ એ સ્વામીશ્રીનું પાલન કરી રહ્યા છે, એ આપણને આજે તાદર્શ દેખાય છે. તો આટલું બધું ભક્ત વત્સલપણું જેવું શ્રીજી મહારાજનું હતું એવું પ્રમુખ સ્વામી મહારાજને આપણને દેખાય. અને એ ભક્ત વત્સલપણાના દાવે હરિભક્તોના બધાના નાના મોટા પ્રશ્નો હોય, એના વ્યવહારિક સાંસારિક કૌટુંબિક બધા પ્રશ્નો હોય, એમાં પૂરેપૂરો રસ લઈ અને એ કોઈક રીતે જો એ પ્રશ્નમાંથી મુક્ત થાય તો વધારે સારી રીતે ભગવાનનું ભજન ભક્તિ કરી શકે, એ હેતુથી મહારાજના વખતથી આપણા સંપ્રદાયની આ રીત છે કે આપણી ગુરુ પરંપરા છે એ આપણા વ્યવહારિક પ્રશ્નોમાં પણ રસ લે છે. બાકી એ તો ત્યાગી છે પ્રમુખ સ્વામી મહારાજ, સંસાર એમને છોડી દીધો છે, પછી આપણે દુકાન લેવી કે નહીં, બિઝનેસ લેવો કે નહીં, અને અહીંયા લંડન દેશમાંથી અહીંયા વસવા આવવું કે નહીં, આપણા દીકરા દીકરીઓને શેમાં ભણાવવા કે નહીં, એના લગ્ન આવી રીતે કરવા ના કરવા, આજ ઠેકાણે એ બધામાં વળી એમને રસ શું હોય? એ તો ત્યાગી છે, પણ છતાંય રસ લે છે એટલા માટે કે આપણને જો એ પ્રશ્નનું સમાધાન મળી જાય અને આશીર્વાદ મળી જાય અને સારું કાર્ય થઈ જાય, એ આ પ્રશ્નમાંથી મુક્ત થઈ જાય તો સારી રીતે ભજન ભક્તિને મહારાજને રાજી કરી શકે એવી ભાવનાથી એ પોતે આ રસ લેતા હોય છે. આ ઉત્તર આ પ્રશ્નના સંદર્ભમાં એ સ્વામીશ્રીએ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સને 1985માં લંડનમાં જ આપેલો કે એટલે અમે રસ લઈએ છીએ. પણ જો મહારાજ પણ આવી રીતે ખૂબ અંગત રસ લેતા, મહારાજ ત્યાં કચ્છ પ્રદેશમાં વિચરણ કરતાં કરતાં ભચાઉ પધાર્યા, ત્યાં લાધાજીના પત્ની માતાજી, લાધાજી તો ધામમાં ગયેલા, એમણે મહારાજને ખોળો પાથરીને વાત કરી અને આમ હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, મારા ચારેય દીકરાઓ છે, એમના લગ્ન થઈ ગયા, એમના ઘરે પણ બધો સંસાર છે, પણ એ બન એ ચારેય જણા વ્યવહારમાં બહુ સમજતા નથી. સત્સંગ ખૂબ સારો છે પણ વ્યવહારમાં બધા ઓછું સમજે છે, અને હવે ભાગ પાડવાનો સમય આવ્યો છે, જો તમે થોડોક રસ લો અને આ ભાગ જો પાડી આપો તો બહુ સારું, નહીં તો ચારેય છોકરાઓ ઝઘડી મરશે, એને લઈને સત્સંગ પણ ચૂથાઈ જશે. મહારાજ કે આપણે હમણાં રાત્રે થાળ થઈ જાય, જમી લઈએ અને પછી બેસીએ. એટલે માતાજી કે બહુ સારું, અને પછી થાળ જમીને મહારાજ બેઠા, માતાજીને બેસાડ્યા, એ ચારેય ભાઈઓને બેસાડ્યા, અને એક બે વડીલ હરિભક્તો, એ કાકાભાઈ રોજકાના અને પૂંજાભાઈ હતા, એમને પણ, જે સમજુ અને ઠરેલ હરિભક્તો, એમને પણ બેસાડ્યા સાથે. અને મહારાજે કીધું કે તમે બોલતા જાઓ અને પૂંજાભાઈ લખતા જાય કે કયા કયા તમારી મિલકત છે, તમારી ખેતર, તમારું ખેતર હોય, મકાન હોય, બધું લખાવો, નકદ કેટલી છે, ઘરેણાં કેટલા છે, એટલે બધાની હાજરીમાં આખું લિસ્ટ તૈયાર મહારાજે કરાવડાયું. અને પછી બધાને પૂછ્યું, ચારેય ભાઈઓને અમને માતાજીને, કે આમાં તમારી બધી માલ મિલકત બધું આવી ગયું? તો કે હા મહારાજ, બધું જ આવી ગયું. મહારાજ કે બરાબર ને, હવે કોઈ કંઈ છુપાવતું હોય, કોઈને બીજી ખબર હોય એવું નથી ને? તો કે ના મહારાજ નથી. મહારાજ કે સારું, મારી પાસે લાવો. અને કાગળિયું મહારાજ આખું લિસ્ટ હાથમાં લીધું, અને મહારાજ એમાં 1, 2, 3, 4, 1, 2, 3, 4 એમ કરતા ગયા. 4 ભાગ મહારાજે જાતે પાડ્યા. પછી કોઈક જગ્યાએ આંકડો લખ્યો કે 1, પાછું ભૂસીને એમ 1 નીચે લખે, એટલે એમ કરતા કરતા આખું પાનું ભરાઈ ગયું. અને મહારાજે 4 ભાગ સરખા કર્યા, અને પછી 4 લિસ્ટ જુદા કાકાભાઈને કીધું કે તમે બનાવો, એ 4 લિસ્ટ જુદા બનાવ્યા. પછી મહારાજે ચારે ચાર લિસ્ટ બધા વાંચી સંભળાવ્યા પોતે. મહારાજ કે હવે તમને ચારેયને અને તમારા માતાજીને અને તમારા ઘરના ચારેય વહુઓ છે એમને દેખાડી દો. બધા એમ કે ના, 4 ભાગ સરખા પડ્યા છે, પછી આપણે કોને કયો ભાગ એ નિર્ણય કરીએ. એટલે બધા કુટુંબીજનોને પાછા અંદર મોકલ્યા. મહારાજ તો ત્યાં બેસી રહ્યા, અને બધા ભેગા બેસીને ચારે ચાર ચિઠ્ઠીઓ વાંચી, અને બધાને સંતોષ થયો, બરોબર 4 ભાગ સરખા પાડેલા છે. એટલે પછી મહારાજ પાસે બધા આવ્યા, મહારાજને કહ્યું, મહારાજ બરોબર છે, અમને બધા કુટુંબીજનોને સંતોષ છે, 4 ભાગ તમે સરખા પાડ્યા છે. મહારાજ કહેવા, બનાવો ચિઠ્ઠી. અને નાની ચિઠ્ઠીમાં 1, 2, 3, 4 ચિઠ્ઠીમાં લખ્યું, અને મહારાજે પોતે જ જાતે જ આમ શફલિંગ કરીને આમ ચિઠ્ઠી ઉડાડી. મહારાજ કહેવા, ઉપાડો, જેને જે ભાગ આવે લઈ જાઓ, સરખા ભાગ જ પડેલા છે, એટલે જેને જે ભાગ આવે તમે ઉપાડો. એ ચિઠ્ઠી ઉપાડી અને 1, 2, 3, 4 પ્રમાણે ચારેય ભાઈઓને ભાગ કરી આપ્યો. ચારેય ભાઈઓના આંખમાં આંસુ આવી ગયા, અને માતાજી તો એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે મહારાજ, તમે મારા દીકરાઓનો બધો સત્સંગ સાચ્યો, નહીં તો વ્યવહારમાં આ લોકો બહુ સમજતા નહોતા, અને ભાગ પાડવામાં જો ઝઘડી પડત તો બધાનો સત્સંગ જતો રહેત. એટલે મહારાજને આમ ખૂબ આભાર માનીને મહારાજને આમ પંચાંગ પ્રણામ કર્યા. ત્યારે કુકડો બોલ્યો, સવાર પડી ગયેલી, રાત્રે મહારાજ જમીને 8, 8:30 વાગે બેઠા હશે, સવારે 5 વાગે એ મહારાજ એક પલાઠીએ બેસીને આ ભાગ પાડીને ઊભા થયા. ઊભા થઈને સીધું જ દાંતણ હાથમાં પકડ્યું, આખી રાત બેસીને મહારાજે આ 4 ભાઈઓના ભાગ પાડી આપેલા. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ ભક્ત વત્સલપણાના દાવે કેટલા બધા હજારો કુટુંબ આજે સત્સંગમાં છે એના વ્યવહારમાં ઘણો બધો રસ લઈ, અને મહારાજે એમને વ્યવહારની બધી સ્વામી અનુકૂળતા કરી આપી છે. અને ઘણા બધા ફેમિલી તો આપણે એમ કહી શકીએ કે તે એક્ઝિસ્ટ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામીના લીધે એમનું અસ્તિત્વ છે, બાકી તો વેરણ છેરણ થઈ ગયું તે કુટુંબ. કેટલી બધી તકલીફ હોય કુટુંબોમાં હોય. હમણાં જ ગઈ સાલ 2004 સાલમાં સ્વામીશ્રી ત્યાં પધાર્યા અમેરિકા, ત્યારે ન્યુયોર્કમાં એક કુટુંબના આવો ભાઈઓનો ઝઘડો હતો. એ લગભગ 3 કે 4 ભાઈઓ એમના ભાગ પાડવા માટે અને એમને સમજાવવા માટે 6 દિવસ સુધી સળંગ 1-1 કલાક બેઠા, અને 6 દિવસે એ 6 કલાકની આમ બધી ટોટલ એ મિટિંગ પૂરી થઈ, અને સ્વામીએ બધું અનુકૂળતા કરી આપી. ત્યારે ચારેય ભાઈઓને એમ થયું કે જો સ્વામી ન ભળ્યા હોત તો કોઈ રીતે આ ભાગ પડત નહીં. એમના પિતાશ્રી તો એકદમ ગળગળા થઈ ગયા, અને આમ રડીને સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી, તમે અમારા ઘરનો બધો સત્સંગને વ્યવહાર સાચ્યો, બાકી તો આ ભાઈઓના ભાગમાં તો બધું વેરણ છેરણ, કુટુંબ આખું સ્પ્લિટ થઈ જવાનું હતું, અને ભાઈઓમાં પણ, એટલે ચારેય દીકરાઓના વહુઓમાં પણ ખૂબ ઝઘડો થઈ જાત, પણ આ તમે સાચ્યું, તો જો આવી રીતે આપણે અત્યારે હરિભક્ત હાજર હોય એટલે આપણે નામ આપતા નથી, પણ આવી રીતે મહારાજ જેમ એ હરિભક્તોના વ્યવહારની ખૂબ ચિંતા કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોના વ્યવહારની આટલી બધી ચિંતા કરી, એમનું એક ભક્ત વત્સલપણું છે કે એમને ભજનમાં અનુકૂળતા થઈ શકે એટલા માટે. અને સ્વામીશ્રીને અહીંયા જ રેમન્ડ વિલિયમ્સે બહુ જ સરસ પ્રશ્ન પૂછેલો કે તમે તો બહુ નાની ઉંમરે ત્યાગી થયા છો, તમે લગ્ન કર્યા નથી એટલે તમને કોઈ સંસાર વ્યવહારની એટલે કે બૈરા છોકરાના પ્રશ્નની કંઈ જ ખબર નથી, તમે કંઈ નોકરી ધંધો કે વેપાર પણ નથી કર્યા એટલે તમને એ સંબંધી પણ કંઈ વાત ખબર નથી, તો આટલા હજારો લોકો તમારી પાસે આવે છે અને આવી જ મૂંઝવણો ઠાલવે છે, આવા જ પ્રશ્નો રજૂ કરે છે, અને તમે પ્રેમથી છૂટથી માર્ગદર્શન આપો છો કે આમ આશીર્વાદ છે, વાંધો નહીં દુકાન વેચી કાઢ, આશીર્વાદ છે, લગ્ન કરી નાખ, નથી કરવું આ, તું રહેવા દે, હા ના હા ના હા ના જ કરો છો સવારથી ઉઠીને. અને અત્યારે જો ને સ્વામીનું પોઝિશન જ એવી છે, સવારથી ઉઠીને એમને ડિસિશન જ આપવાના. અને આપણે કહી શકીએ કે આપણે સભામાં બેઠા છીએ એ આપણે બધા જ ભેગા થઈને આપણી જિંદગીમાં જેટલા નિર્ણયો લેશું એટલા તો પ્રમુખ સ્વામી એક અઠવાડિયા મળે છે આ ઉંમરે પણ, એટલે એટલા બધા સવારથી ઉઠી એમને હા ના જ કરવાની. અને કેવા ગંભીર પ્રશ્નો સ્વામીશ્રી પાસે આવતા હોય છે, અને આપણને પ્રશ્નો સાંભળીએ ને તો આપણને એમ થાય, તમારા આપણા બધાના જ પ્રશ્નો હોય છે કે બીજી કોઈ વ્યક્તિ હોય ને તો ગાંડા થઈ જાય. સંત સ્વામી જેમ કહેતા કે કોઈને એમ થાય કે હું ગાદીએ બેસું મજા આવે એવું છે, આટલા આખો લોકો આમ હાથ જોડીને જય બોલાવે, પણ પ્રમુખ સ્વામીની જગ્યાને બેસાડ્યો તો અડધો કલાકમાં ગાંડો થઈ જાય, ચક્કર ફરી જાય. અને વિવેક સાગર સ્વામીની ઇન્ટરવ્યૂમાં મેં બાપાની હાજરીમાં ત્યાં વિદ્યાનગરમાં યુવકોએ પૂછેલું કે તમે આટલા વર્ષોથી સ્વામીની સાથે છો, એક ગુણ તમને કયો સ્પર્શી ગયો છે? ત્યારે વિવેક સાગર સ્વામી એકદમ આંખમાં ઝળઝળી આવી ગયેલા, અને સ્વામીની હાજરીમાં જ બધા સ્ટાફના સંતોનો ઇન્ટરવ્યૂ હતો સાયમ સભામાં, ત્યારે બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજની માનસિક સ્થિરતા, એમની જે ગજબની મેન્ટલ સ્ટેબિલિટી છે ને, કેટલા દ્વંદ્વોની વચ્ચે એક સ્થિર રહી શકે છે, નિર્ણય આપી શકે છે, એમની ગજબની સ્થિરતા છે. પણ રેમન્ડ વિલિયમ્સે આ પ્રશ્ન પૂછેલો, પણ આવા પ્રશ્નોની વચ્ચે સ્વામી કેવા સ્થિર રહી શકે છે? પણ એ પ્રેમથી આ બધું માર્ગદર્શન આપણને હેતથી પ્રેમથી બધું જ પૂછે છે, બધું જ. તમે કહો દુકાનનું પૂછો એટલે આગળ પાછળનું બધું પૂછે, કેટલો ધંધો થાય છે, કોણ વેચનાર છે, કેટલા વર્ષથી દુકાન ચાલે છે, શું અંદર માલ વેચો છો, બીજા શું શું સ્કોપ છે, ત્યાં આજુબાજુ બીજી એવી દુકાનો છે કે નહીં, એમનું ક્વેશ્ચન રાખવું શરૂ થાય છે ને. એક પ્રશ્ન લઈને જાઓ એટલે તમને સામે 10 પ્રશ્ન પૂછે, આમ આપણને એમ થાય કે આટલા તો મેં નહોતા વિચાર્યા. પણ એ જો સ્વામીના જીવનની એક આ વિશેષતા છે. એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, તમે જો જવાબ આપજો આમાં શું થાય. કોક એમ કહે કે મારે ટ્રાન્સફર લઈને અહીંયાથી મારે ગવર્મેન્ટ જોબ છે ને અપ કન્ટ્રીમાં ક્યાંક જવાનું છે, અને આવી રીતે પ્રોબ્લેમ એ છે કે મારા દીકરા દીકરીઓ અહીંયા કોલેજમાં સ્કૂલમાં ભણે છે અને ઇમ્પોર્ટન્ટ યર્સ છે, બધા કરિયર ઓરિયન્ટેડ યર્સ છે, જો હું અત્યારે ટ્રાન્સફર લઈને જઉં તો આ છોકરા છોકરીને ભણવામાં ડિસ્ટર્બ થાય એમ છે, અને ટ્રાન્સફર લઈને ના જઉં તો ફરી વખતે ટ્રાન્સફરને પ્રમોશન મને એ 7 વર્ષે મળશે, અને પ્રમોશનની ખૂબ જરૂર છે, પગાર વધારો થાય એની માટે, સામે દીકરા દીકરી પાછળ એકલા રહી શકે એમ નથી, કોઈ સગાવાળા નથી, ક્યારે એવું એ પ્રશ્ન છે, તો હું શું કરું, ટ્રાન્સફર લઈને જઉં કે ના જઉં, બોલો. આ તો પેલો વ્યક્તિ પ્રશ્ન રજૂ કરે ને, તો સ્વામી એમ કહેવાનું કે એમ કરું હું વિચારું, તું એમ કર, એમ 9 વાગે ને રાત્રે મને 9 વાગે એવું કહેવાય, રાત્રે 9 વાગે એના જેવા 25 લાઈનમાં ઊભા જ છે, અને અત્યારે રજૂ કરે છે એની પાછળ 25-35ની લાઈન બધી આવી જ છે, સીધો ફોન સ્વામી પર આવે કે સ્વામી મારી દીકરીનું લગ્ન કરવાનું હતું ને એક જગ્યાએ ઠેકાણું જોયું છે, આમ આપણા પેલા જ્ઞાતિ પ્રમાણે પેલું જ છે, થોડું ઊંચ નીચ થાય એવું છે, પણ આવી રીતે છોકરો આ કમાય છે, આવી રીતે છે, એકનો એક દીકરો છે, એ લોકો આમરે છે, એના ફાધર ધામમાં ગયેલા છે, અને આપણે દીકરી આટલું ભણે, છોકરો થોડો ઓછો ભણેલો છે, પણ એના રીતે ધંધો છે, અને આ રીતે અમારી દીકરીને થોડું ગમે છે, અમારા વડીલોને પેલા છે, વડીલો બે મળ્યા છે, વાતચીત થઈ છે, હા વિધિન 3 મિનિટ્સ હી ડિસ્ક્રાઇબ્સ ધ હોલ કેસ, અને સ્વામી ફોન ઉપર કહે હા આશીર્વાદ છે, વાંધો નહીં કરી નાખવા, ભલે આશીર્વાદ છે, જય સ્વામી, ફાટ મૂકી દેવાનું, લો આવા ડિસિઝન તને સવારથી રાત સુધી કેટલા આપવાના. હવે સ્વામીએ તો જોયા તો ના હોય બેન, જોયા તો પેલા છોકરાને જોવે, પેલી બાજુ જોયું જ ક્યાં હોય, ઊંચું નીચું કાળું ધોળું કશું જોયું ના હોય સ્વામીએ તો. અને સ્વામીએ બધા ડિસિઝન આપવાના, ખબર છે કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી. દુનિયાના કોઈ ધર્મગુરુ પોતાના આશ્રિત ગ્રહસ્થોની આ જવાબદારી લેતા નથી, હા અત્યારે કોઈ નથી લેતા, દે ડોન્ટ રિસ્ક ઇટ, ઇટ ઇઝ અ રિસ્ક ઓફ લુઝિંગ ધ ફેલોશિપ, ખબર છે આ જોખમ છે કે આશ્રિત આ દુકાન ચાલશે ને ખોટમાં ગઈ તો પેલો તો આઈને તરત પાછો બાખડે સ્વામી જોડે, ખબર છે. એટલે કે જે તે ધર્મગુરુ સાથે, પણ સ્વામી એકદમ છૂટથી આટલો વ્યવહારમાં રસ લે છે. વી કેન કોન્ફિડન્ટલી સે કે સ્વામી માઇટ હેવ ગિવન મોર ધેન 2 મિલિયન ડિસિશન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ, 20 લાખથી વધારે નિર્ણયો આપ્યા છે. રેમન્ડ વિલિયમ્સે પૂછ્યું કે તમે કયા આધારે નિર્ણયો આપો છો એકદમ છૂટથી, પાછા પ્રેમથી લોકોને વિશ્વાસ, એટલે તો આવે છે, બાકી કોક વખત આપણને ખોટા અનુભવ બે ચાર કડવા થાય ફરી કે સ્વામી પૂછવા જાય, પણ કેટલા બધાને એમાં હૂંફ છે, એમાં પોતાની પ્રગતિ દેખાણી છે અને થઈ છે, અને સર્વ પ્રકારે પોતાનું શ્રેય થયું છે, એટલે વારે વારે સ્વામી પાસે જાય છે. ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીશ્રી એમ સહજ બોલ્યા, સ્વામી કે મને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે મનોમન હું મારા ઈષ્ટદેવ મહારાજને પ્રાર્થના કરું છું કે આજે આ બિચારો દુખિયારો આવ્યો છે તો એનું જેમ સારું થાય એમ મને સુજાડો અને પછી ભગવાન મને જે સુજાડે હું બોલી જાઉં છું. આમાં હું મારી બુદ્ધિ

0: સુલટ ઉલટ સુલટ હાઉસ શોપ બિઝનેસ ધંધો બધું કેટલું કરી નાખે. તો કે તમને કોઈ દિવસ પસ્તાવો થાય છે? હવે આપણને આ પૂછ્યું હોય કે તમારા જીવનમાં જેટલા નિર્ણયો લીધા છે એમાં તમને પસ્તાવો છે એવું પૂછ્યું હોય તો આપણે એમ કહીએ કે ક્યારનો કહું, ગઈકાલ સાંજનો, આજ સવારનો, હમણાં સભામાં આવતો હતો ને એક કહું, અહીં સુધી આવી જાઉં, વર્તમાન કાળ એકદમ પ્રેઝન્ટ ટેન્સ સુધી આવી જાય. અને ઘણા તો બિચારા જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ દુઃખી છે, કે તે દાડે વિડીયો કેમેરો અને ફોટોગ્રાફર હતો અને છાતી કાઢીને હાર પહેરી લીધો પણ ઉપાધિને પાર નથી. હા, તે દાડે ઉત્સાહમાં આવી ગયેલા, આમ છાતી કાઢીને કે પહેરાય દો હાર, કહે છે. પણ તે દાડે ઉપાધિમાં ત્યારથી શરૂ થઈ, એટલે ઘણા તો જે જીવનનો બિચારા મુખ્ય નિર્ણય લીધા છે ને એમાં જ દુઃખી છે. જ્યારે આ પ્રશ્ન, ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ટુ અ પર્સન હુ હેઝ ગિવન મોર ધેન 2 મિલિયન ડિસિશન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ, 20 લાખથી વધારે નિર્ણય, આમ સ્પોન્ટેનિયસ નિર્ણય આપવાનો, આમ પેલાનો પ્રશ્ન પૂરો થાય ને જવાબ ચાલુ કરવાનો, સ્વામીએ શું કીધું? સ્વામી આમ એકદમ ભાવમાં આવીને કોન્ફિડન્ટલી, સ્વામી કે ક્યારેય નહીં, મને કોઈ નિર્ણયનો પસ્તાવો જ નથી થયો. દેટ મીન્સ ઇઝ નોટ અ હ્યુમન બિંગ, એ માણસ છે જ નહીં, એ ભગવાનનું સ્વરૂપ સાક્ષાત હોય ને તો જ પોતે કહી શકે કે મેં જે નિર્ણયો લીધા છે ને મને કોઈ પસ્તાવો જ નથી, બધું જ સાચું ને સારું છે. પણ એ આ ભક્તવત્સલપણાનો દાવો છે કે જે મહારાજ પોતે ભક્તવત્સલ હતા અને હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખતા, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખે છે, એ જે મહારાજની કૃપા એ ભક્તવત્સલપણા રૂપે આપણી ઉપર વરસતી, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પણ આ ભક્તવત્સલપણામાં આપણી ઉપર વરસે છે, એટલે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. સાવધાન, અરસપરસ મિત્રતા હોય પણ કોઈ વખત મનમાં એવું થઈ જાય એટલે વાંકું બોલાય, તો મહારાજ કે એના જેવું કોઈ પાપી નથી. આ સત્સંગમાં પગ મૂક્યો તમે એટલે નેગેટિવ અવરાઈ બધી બંધ, બધી રાખવી જ નહીં મનમાં, એના રાખ મનમાં હોય તો આગળ વાત વધે પણ રાખવી જ નહીં. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જણાવાય, સારામાં સારો હરિભક્ત કોને કહ્યું? જેને પોતાનો દોષ દેખાય, પછી આગળ દોષ જ દેખાય નહીં તો બધે ગમે એ વાતો કરતો હોય ને એ બધું ભોગ. પોતાના દોષ દેખાય એ નંબર મારી જાય અને આડાવરી આપણે કેટલું ડાપણ કરીએ છીએ પણ એ કાંઈ કામમાં આવે નહીં. પોતાના દોષ દેખાય, જેમ બીજાના દોષ જોવામાં આપણે કેટલા તત્પર હોઈએ છીએ, ઊંડે ઊંડે. અત્યારે તો વાત બધી બની ગઈ છે સારી, બધા સારાવાના કરે છે પણ પહેલાં તો, અને જે મનમાં હોય, મનમાં હોય એ બહાર આવે, ગમે ત્યારે આવી જાય. તો મહારાજ કે સાવધાની રાખી અને પોતાના દોષ, આપણે બીજાના દોષ ઉપર કેટલી બધી ખાર હોય છે, બીજાના દોષ કહી દેવા કહી દેવું મનમાં રહે અને એમાં ભળાઈ મારે કે બીજાના દોષ હું જોવામાં પહેલો નંબર, એના દોષ બધા જોયા.

అప్పటి ఎవరైనా త్యాగ కరు సీదే సీదీ బాత్ కరీ హరిభక్త అయిన హరిభక్తను దోష బోలే తే సమాన్ కోయి పాపీ నథీ કોઈ પાપી નથી. મહારાજે સાવ નંબર કાઢી નાખ્યા, સાવ એને કે કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય જો સવરાઈ અવરાઈનો ત્યાગ કહીને, જેને પોતાનો દોષ દેખાય, પોતાના દોષ દેખાય જ નહીં, ગમે એમ હોય તો છાવરી લે ઉપર થાબડે, ભાઈ આ થઈ ગયું, મારે મારે કંઈ હતું નહીં એવું. પણ એ અંદર અંદરનો અંતર છે એ બહાર આવે, એટલે જેને પોતાના દોષ દેખાય. હવે આપણે વિચાર કરવા, થોડીક વાર વિચાર કે પોતાના દોષ દેખાય છે, પછી આગળ વાત. તો મહારાજે કેટલી મોટી ગિફ્ટ આપી, કેટલું બધું સારામાં સારો હરિભક્ત એને જાણવો. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણો. યોગી બાબાએ કેટલી સીધે સીધી વાત કરી કે મારામાં અવગુણ હોય તે મને કહેવું, તે કારણ સુધરાય. અને યોગી તો પોતાના દોષ, બીજાના દોષ પોતાને માથે વારી લે તો પછી એમની તો ક્યાં વાત છે. આપણે તો પોતાના દોષ બીજાને માથે ઠાલવે, આ મારે કરવું નહોતું પણ તોય થઈ ગયું ને, એ બધી ખોટી દાને છે, ખોટું. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણે. સારામાં સારો, બધા સારા હોય પણ એના કરતાં સારામાં સારો હરિભક્ત જાણે. કેટલી મોટી ગિફ્ટ આપી છે મહારાજે, તો આને પકડી રાખો. બીજા બધા ઘણું બધું પકડી રાખીએ છીએ અને આટી તો પકડી જ રાખે અને અવરાઈને માર્ગે ચાલે. એ બધાનો ત્યાગ કરીને આ સારામાં સારો હરિભક્ત જાણે, કેટલી મોટી પ્રાઇસ છે. એને એ સાચવા માટે બીજું બધું કરવું, ના ઘટે ત્યાગ કરો અને જે કરવાનું હોય કરો. સાવ સહેલી વાત છે, આમ જોવા જઈએ તો સાવ સહેલી વાત છે. અંતરમાં ઉભરાય ને ઉભરો હોય એ બધું બકી જાય, લવરી કરી જાય. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ ભૂલે તે સમાન કોઈ પાપી નથી. આ ઘૂંટવા જેવી વાત છે. પોતાના મનમાં આ કડી જાણી લેવા જઈ છે સારી રીતે. જેને પોતાના દોષ દેખાય, જો આ પણ ઘૂંટવા જેવી વાત છે. ખાલી ઉપર ઉપરથી બોલીએ, એક વાર બે વાર પંદર વાર બોલીએ ના ચાલે, અંદર જીવમાં ઉતરી જાય. શ્રીજીમાં કેટલી મોટી વાત કરી છે. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણો. તમે સારા થવું હોય મહારાજની દૃષ્ટિમાં, લોકની દૃષ્ટિ બીજી નહીં, મહારાજની, મહારાજની સમક્ષ, મહારાજની ગમે એવી વાત, મહારાજને આ વાત કેટલી ગમે છે, એટલા માટે તો મહારાજ કહે છે. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવા. બોટાદમાં અમીર ખાચરના ભવનમાં
સીધી વાત કરતા કહ્યું, જેના જેના પર જેને ઈશક હોય, જેના પર જેને ઈશક હોય તે તેના નિમિત્તે દુઃખ સામું જોતો જ નથી. ઈશકની વાત તો બધા ઈશકમાં છે ને, વ્યવહારમાં કેટલા મંડ્યા છે. એટલા સત્સંગમાં નથી, સત્સંગમાં ઉપર ઉપરથી વાત કરે છે, પણ વ્યવહારમાં જેમ વ્યવહારોમાં કેટલી બધી ચીવટાઈ રાખે છે, એટલું એક પાઈ જવાના દે આગળ પાછળ એટલી ચીવટાઈ રાખે છે. તેમાં સત્સંગમાં પણ મળે. અને આપણે ઘરના છે ને, આપણે કરવા જેવું છે, કરીએ તો આગળ ને આગળ ને આગળ વધતા જઈએ, પણ બીજે માર્ગે ચાલીએ, અવરાઈને માર્ગે ચાલીએ, એમાં ઘટતો ને ઘટતો ઘટતો જાય એનો અસ્તિત્વ ના. સત્સંગમાં એના મનમાં જે ઘરે મોટા મોટો માનતો હોય બધું છે, ઠીક છે, પણ મહારાજના મતે, મહારાજની દ્રષ્ટિ, મહારાજની દ્રષ્ટિમાં આવે એ સાચું. દુઃખ દેખી ડગે નહીં તેનો સત્સંગ સાચો છે આપણે. અને આ દુઃખ તો કોને નથી આવતું, વિમુખજન હોય સત્સંગ એ બધાને દુઃખ આવે છે. આ દુનિયામાં કોઈ દુઃખ ના આવે બધા, તો ફેર એટલો સત્સંગી છે એ હસીને દુઃખ ભોગવે છે, અને વિમુખજન હોય એ રડીને ભરે. પણ બેને ભોગવવાનું થશે તો માટે શા માટે કજિયો કરો. અને ભગવાનનો રાજીપો થાય છે, ભગવાન રાજીપો થાય છે એ માર્ગ પકડો. એમાં ભગવાનનો રાજીપો હોય એનો હાથ ઊંચો રહે. સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જય. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા, એમને તો અનંત પૃથ્વીઓ છે, અનંત બ્રહ્માંડો છે, પણ આપણે અહીં પધાર્યા આ મંડળમાં, આ ભૂમંડળમાં, એટલે આપણે આનંદ આનંદ. ઘણી વખત મહારાજ અથવા સ્વામી બધા તત્વજ્ઞાન ઉપર હોય પણ આપણને સુલભ ના થાય, પણ મહારાજ પધાર્યા તે દિવસથી મહારાજ સ્વામી સત્પુરુષો એમને લીધે આપણે આનંદ આનંદ કરીએ છીએ. નહીં તો કોરા કડાકા હોય. શ્રીજી મહારાજ બધું ચાલે ના ચાલે એવું નહીં, પણ બધું મહારાજ વર વિનાની જાણ એના જેવું છે. શ્રીજી મહારાજ પધાર્યા એટલે આખા અનંત બ્રહ્માંડમાં બધા આપણે આનંદ આનંદ થઈ ગયો. અને અમારે શાસ્ત્રીજી મહારાજ મારા તો પધાર્યા, અને પ્રત્યક્ષ એ બહુ મોટી વાત છે. નહીં તો ભગવાન અહીં પૃથ્વી પર હોય પણ તોય આપણને મળ્યા ના હોય તો કેટલું છેટું પડે. એટલે મહારાજ શાસ્ત્રી મહારાજ પોતે આવ્યા, અને શાસ્ત્રીજી મહારાજ યોગી આપણને, પ્રમુખ સાહેબ મહારાજ આપણને બધાને મળ્યા છે, કોઈને મળ્યા ના આવ્યો બાકી નથી, અથવા દર્શન થયા. દર્શન એ દુર્લભ છે, પણ
આપણે બધું પ્રાપ્ત થયું છે એટલે એનો આનંદ જુદો છે. આ ખાવા પીવા પંચ વિષય એ આનંદ જુદો છે, અને પ્રાપ્તિ થઈ ભગવાનની સંતની એ આનંદ જુદો છે. એમાં તો ધન્યતા, જીવનની સાર્થકતા આપણને થઈ જાય, અને એનો આનંદ કોઈ પાર પામે એમ નથી. અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આપણે પધાર્યા અને એમને બધી લીલા કરી, ચેષ્ટા કરી, બધા ભક્તોને અનંત લાભ આપ્યો. જે રીતે ભગવાન લાભ આપવો હતો એ રીતે આપ્યો, બધાના સંકલ્પો પૂરા કર્યા. મહારાજ શાસ્ત્રી ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીઓ પણ પ્રમુખ થાય, બધાના સંકલ્પો પૂરા કર્યા. આ પૃથ્વી પર આવીને સંકલ્પો, શુભ સંકલ્પ, બીજા તો સંકલ્પો પૂરા કર્યા છે, પણ એ સંકલ્પ આપણે બહુ કામનું નહીં. આધ્યાત્મિક જે એકાંતિક ધર્મનું પ્રવર્તન, એમાં આપણે ચાંચ ખૂંચીએ તો ધન્યતા નહીં. ખરેખર એ લાભ, બીજો લાભ તો આપણે બધું હાય છે, ચાલે છે, પણ એકાંતિક ધર્મ, એકાંતિક ધર્મ એટલે આપણે બધા એકાંતિક ભક્તો મહારાજ સ્વામી જેવા જ થઈએ, એ એકાંતિક. અને પછી એમાં સુખનો પાર નહીં, એટલે આપણે એવું થયું છે. શાસ્ત્રી મહારાજ, યોગીઓ પણ, પ્રમુખ સાહેબમાં કાંઈ બાકી રાખી નથી આપણે સુખ આપવામાં, પણ જેને લેતા આવડે એને કામ થાય. બાકી બધા બીજા અધરતા લબડ્યા કરે, પણ જેને ઓળખાણ થઈ સ્વામીઓ પણ, પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એમની ઓળખાણ થઈ, યોગીઓ પણ એ ઓળખાણ થઈ, એ કાટી ગયા, ધન્ય થઈ ગયા. એમને ખબર હોય કે ના હોય, આપણને ખબર હોય કે ના હોય, પણ આ જે પારસમણીનો, ચિંતામણીનો સ્પર્શ થયો, એ લોખંડને ક્યાં ખબર હોય છે, પણ પારસમણીનો સંબંધ થયો અડે, અને એ તો લોઢું જ હતું, પણ પરિવર્તન થઈ ગયું. એમાં આપણે બધાને, ઘણાને ખબર જ ના હોય શું ચાલે છે આ સત્સંગમાં, નાના નાના બાળકો બધા, પણ પાસની ચિંતાનો સ્પર્શ થયો, ધન્ય થઈ, રૂપાંતર થઈ ગયું. એકાંતિક સામાન્ય સ્થિતિમાંથી લઈ જઈને એકાંતિક ભક્ત થઈ ગયા, અને થવાના જ, બાકી રાખે નહીં. આ સંતો મહારાજ સ્વામી, સંતો સત્પુરુષ એ બાકી રાખે નહીં. આપણે ભલે આપણે બાપા પાસે આવીએ, સકામ ભક્તિ કરીએ, પછી આ લોકનું માગીએ, પણ એમના મનમાં, મારા સ્વયં મનમાં તો બીજું જ છે, બધાને એકાંતિક કરવા છે. યોગી આપણે બોલ્યા આખું બ્રહ્માંડને રંગવા છે, અને આખા બ્રહ્માંડને એકાંતિક કરવા છે. એ કેટલી મોટી વાત એકાંતિકની, અને એમાં સુખ સુખ સુખ એમાં કંઈ મળે નહીં, દુઃખનો છાંટોય નહીં. અને તમને દુઃખ જેવું દેખાય આ લોકમાં, પણ એની પાછળ સુખ છે. આ દુઃખ આપે છે, પણ એની પાછળ સુખ રહેલું છે, અને એ ભગવાનનું સુખ છે. એટલે આપણને આવી પ્રાપ્તિ થઈ છે. ધન્ય
ધન્ય ધન્ય થઈ ગયા. અને આ સત્સંગ પાકો રાખો, સત્સંગ છોડતા નહીં. ગમે એટલી બધી મુશ્કેલી આવે, ગમે એવું કરવું પડે, પણ સત્સંગ છોડતા નહીં. સત્સંગને આપણે ઓલો માણસ ડૂબતો હોય અને તરતો હોય, પણ હાથમાં મુઠ્ઠીમાં ઓલી પારસ અથવા હીરો હોય એ રાખી મૂકે, અને પછી જમીન આવે ત્યાં બધું ખેલ ખેલ. તો આપણને એવું છે, સત્સંગ મૂકતા જ નહીં. સત્સંગ એ મહારાજે વાત કરી, જે સત્સંગ મૂકે છે અમે એને મૂકી દઈએ છીએ. સત્સંગ રાખે, ગમે ભોગે સત્સંગ રાખે, મોટા પુરુષનો સંગ રાખે. સત્સંગ એટલે મોટા પુરુષનો સંગ એ આપણને કઈ ગતિ પમાડે એ આપણને ખબર ન હોય, પણ બહુ લાભ થયો છે. એ લાભને આપણે પકડી રાખીએ, કોઈ દિવસ મૂકીએ નહીં, એ જ પ્રાર્થના.

स्वामीनारायण भगवान ने जय आ लोग गुजराती बहुत स्पष्ट बोले हैं गुजराती एकदम ब्रांड न्यू आया है ये बोले अने वाला सिद्धांत गान गाव आए तो आका अनंगोटी ब्रह्मांड थी पर से स्मॉल हैंड्स एंड बिगेस्ट हार्ट हवे श्रीजी महाराज ना गुणगान गाया मुक्तो ना अक्षर ब्रह्म ना ऐश्वर्य प्रताप ना એ બધાથી પર અનંગોડી બ્રહ્માંડથી પર ભલે નાના હતા પણ વાત બહુ મોટી હતી અને ઓલા લૂલા થાવ લંગડા થાવ બહેરા થાવ એ વાત હવે કેટલી સાદી સિમ્પલ વાત પણ આમાં બધું ઘણું બધું આપી દીધું એકદમ સિમ્પલ વાત બહેરા થાવ આંધરા થાવ લૂલા થાવ પણ એમાં કેટલું બધું આપ્યા બ્રહ્મ વિદ્યા આવી ગઈ અંદર બ્રહ્મ વિદ્યા આવી એટલે બહુ મજા આવે છે સરસ વાતો બોલે છે એક એક વાતો તોડી નાખે કબાલા છે એવી છે નાના છે પણ વાતો હવે સંપની વાત દેવો અને દાનવ અનાદિકાળથી હંમેશા કુસ્તી કરતા છે એક પ્રસંગ આવ્યો બધાને જમાડવાની વાત આવી તો ઓલા ખુશ થઈ ગયા પણ કહું કે તમારે અહીંથી કોણીથી અહીં બંધ કરી દેવાના અને તમારે હાથ આમ લેવાનું કોણી બેન્ડ નહીં કરવાનું તો દાનો હતા ને એ ખુશ થયા કે આ દેવો શું કરશે જો બીજાની દ્રષ્ટિ આપણે શું કરશે મને દાનો આ દેવો શું કરશે ભાઈ ખરેખર એવું છે અમે તો આમ કહીને આમ ઝીલી લઈશું અને એ લોકો શું કરશે પછી કોમ્પિટિશન થઈ ટોસ જીત્યા આ લોકો દાનો અને પછી મંડ્યા હવે એકબીજા ઉપર નાખ્યા અને પછી ગમતે ચડ્યા એ તો દાનો હતા ને એટલે બધે રસોડું ધોવું પડ્યું બધું રીતસર બીજી ઇનિંગ થાય એટલે બધું ધોઈ નાખ્યું બધું કર્યું બધું રમખાણ મચાવી દીધું પછી હવે આ લોકો દેવોની વાત આવી કે હવે શું કરશે એ લોકો અમે તો કંઈ એમ કરતા હતા અને આ લોકો તો ક્યાંય નાખશે પછી બેઠા અને સામ સામા જમાડવા લાગ્યા તમે શું જોઈએ છે લાડુ લાડુ શું જોઈએ છે જલેબી ઓલા લોકો દીન ખાઈ ગયા કે હારો આ તો ખરી ટેકનિક વાપરી અલગ પણ જો આ સંપ હતો ને એકબીજા માટે આદર ભાવ હતો પ્રેમ હતો અને સંપની ભાવના મૂર્તો કે આપણે આ કાર્ય પાર પાડવું છે તો કેવી રીતે પાર પડાય તો બેસ્ટ ટેકનિક શોધી કાઢી કે આમાં જ આ છે એટલે આ સંપમાં એ કઈ તાકાત છે
प्रेम से जमी गया वाला एकदम आने वाला लोग तो बोली रसोड़ बगाड़ू मोड़ू बगाड़ू हाथ पग बगाड़ा बरड़ा पर पड़ा बद्दू बगाड़ू लगा आउट संपनी बात आज सीधे सीधी बात आप संप राखो એમાં ઘણા ફાયદા છે. સંપથી ફાયદો ફાયદો ફાયદો જ છે, નુકસાન જ નથી. અને કુસંપથી જો આ સંપ ના હોય તો સ્વામી તો કહું આમ ને આમ સંપીને રહેશો તો કામ ક્રોધાદી નહીં નડે, અને સંપીને નહીં રહો તો અલ્પ દોષ તમને સત્સંગમાંથી બહાર ફેંકી દેશે. કેટલી મોટી વાત, બ્રહ્મરૂપ થવાની વાત મહારાજે ગુણાતન સ્વામી કહી દીધી કે સંપીને નહીં રહો. કુસંગ તો બહુ ઓલા દાનવને દેવો તો કુસંગ જ હતો, અને પછી સંપ સંપ ના હોય તો કંઈક મીડિયમ રસ્તો નીકળે, પણ કુસંગ અને સંપ નહીં, સંપ સંપ જ નહીં એટલે કુસંપ. તો બધું આ કેવું તોફાન મચાવી નાખ્યું. એટલે આપણા જો સ્વામી કહે સંપીને નહીં રહો, એટલે કુસંગ તો નથી પણ સંપીને નહીં રહો એટલે એમાં અલ્પ દોષ સત્સંગથી બહાર ફેરે. એટલે સંપ મૂળ સંપ સંપી નહીં રહો અને કુસંગ એ તો વાત જુદી. બસ સંપ હોય તો સ્વામીએ કહ્યું કે તમે બ્રહ્મરૂપ થઈ જાઓ, અક્ષરધામમાં બેસી જાઓ, એ વાત કરી. સંપ જો જૂના જમાનામાં છે ને ઓલા લોકો પર્વત આરોહણ કરતા, માઉન્ટેન ક્લાઇમ્બિંગ, તો દરેક આપણે એક દોરડો હોય અને દરેકને કેળમાં બંધી ગયો હોય દોરડો લાંબે, અને પછી ચડે તો એક જણ સ્લીપ થાય તો લટકી રહે, બીજો સ્લીપ થાય લટકી રહે, ત્રીજો લટકી રહે ઓલા, અને જો એકલો હોય તો ક્યાંય જતો રહે ખાઈમાં વહેલીમાં પત્તો ના પણ, એટલે આવી રીતે ચડતા. એટલે બધા સહી સલામત જાય અને પાછા આવે. અને આ એટલે જો આ સંપ કેટલું એક જણનું બળ ના ચાલે. એટલે રાજાએ પણ એકને કહ્યું કે આ તમે આ તોડી નાખો. અરે જોડી દાંતણની હતી કે તોડી નાખ, એટલે દાંતણ ખબર છે ને, દાંતણ ખબર છે. ભલે ઘણી બધી ટૂથપેસ્ટ હોય ને હોય સામટા તોડો ના તૂટે, એટલે પછી અમલદાર રાજાએ અમલદારને કહ્યું ના તૂટ્યું. પછી એક વાત કહી તો એક તર તોડી નાખી. તો જો આ સંપ હોય અને સંપની તમે એક સાવરણી લો ને, સાવરણી સ્વીપિંગ, તો એકલા વાંસની સાવરણી આવે. હવે એક એક બધા 50 જણને એક એક સરી આપો અને વારો એક દાણું ના આવે ભાત સંપેલું હોય બરાબર સ્વીપિંગ કરી નાખો. તો જે એટલે સંપમાં બધે સંપ છે, આધ્યાત્મિકમાં લૌકિકમાં બધે સંપનું બહુ જોર છે. એટલે આધ્યાત્મિકમાં તો શ્રીજી મહારાજે ગુણાતન સ્વામીએ
એકાંતિક ભ્રમ થવાની વાત કરી કે આમને આમ સંપીને રહેશો તો તમને કામ કદાચ નહીં નડે, અને સંપી નહીં રહો અલ્પ દોષ સત્સંગ બહાર ફેંકે. એટલે આપણે તો આ વાત પકડવાની કે સંપીને એવો સંપ રાખો, એવો સંપ રાખો મારા સ્વામીને ગમે, પ્રમુખ સ્વામીને ગમે, અને આપણે એકાંતિક ભક્તિને ધામમાં બેસી જઈએ સેવાન સાહેબ.

વ્યાક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શુભ અક્ષર સાથ સુંદર છબે લાવણ્ય તે જોમઈ કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારે હરે શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રી જે ગુરુ યોગી જે ઉભયની કૃપા તણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય

છેલ્લા 4 દિવસથી આપણે વચનામૃતના આધારે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં એક સામ્યતા એ વિષયે એક વાતો આપણે સાંભળી રહ્યા છીએ. એમાં આપણે 2 દિવસથી ભક્તોના આખ્યાનો સાંભળીએ છીએ કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને દેખાય છે, એવો જ અનુભવ આપણને થાય છે. ત્યારે આપણે એમ જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. એમાં રોમનો પણ ફેર નથી. એ વાતની આપણને આ બધા વ્યક્તિત્વના પાસા જોતા પ્રતીતિ આવે છે. શ્રીજી મહારાજ જેવા ભક્તવત્સલ હતા એવા સંતવત્સલ પણ હતા. સંતો માટે એમને અપાર પ્રેમ હતો. કારણ કે પોતાના વચને ઘર બાર સંસાર વ્યવહાર પોતાનું ભણતર કારકિર્દી બધું જ છોડીને સર્વસ્વ ન્યોછાવર કરીને ભગવાન સ્વામિનારાયણ પાસે ત્યાગી થઈને રહેલા, એટલે મહારાજ પણ એમનો મહિમા સમજી એમની ઉપર અપાર હેત વરસાવતા. એવી જ રીતે આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ સેંકડો સંતો પોતાનું ઘર બાર વ્યવહાર મા બાપ ભાઈ બહેન સગાવાલા પોતાની કારકિર્દી ભણતર બધું જ છોડીને એ ત્યાગાશ્રમ ગ્રહણ કરીને એમની પાસે રહ્યા છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ શ્રીજી મહારાજની જેમ સંતો માટે અપાર પ્રેમ છે, અપાર વાત્સલ્ય એમના અંતરમાં છે અને એ વાતનો અનુભવ અમને સૌને થાય છે. તો શ્રીજી મહારાજ જેવા સંત વત્સલ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ સંત વત્સલ છે. જેમ તમે ગૃહસ્થ આશ્રમમાં છો તો કોઈ નાનો મોટો પ્રસંગ હોય અને તમારે સાયદી પૂરવવી હોય તો તમે તમારી વાલી વસ્તુના સમ ખાઓ. કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તમે એમ કહો કે આ મારો એકનો એક દીકરો છે એના સમ જો હું જૂઠું બોલતો હોઉં તો. સામેવાળી વ્યક્તિને પ્રતીતિ લાવવા માટે તમે તમારી સૌથી કિંમતી વસ્તુ છે એના સમ ખાઓ. અને સમ હંમેશા પોતાની સૌથી વાલી વસ્તુના સમ ખવાય. ઘણા બધા તો કે જો હું ખોટું બોલતો હોઉં તો તારા સમ, અને મારો છે કોકને. માણસ સમ ખાય એ પોતાની વાલી વસ્તુ ના ખાય. એમ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં જ્યાં જ્યાં આધ્યાત્મિક વાતો કરી છે એની પ્રતીતિ સર્વે સભાજનોને મુમુક્ષુઓને આવે એ માટે એમણે પણ જ્યાં જ્યાં સમ ખાધા છે ત્યાં બધે જ ઠેકાણે પોતાના વાલા સંતોના સમ ખાધા છે. શ્રીજી મહારાજે વાતો કરતા વાત કરી છે કે જો આ વાત લગારેક મિથ્યા હોય તો અમારા પરમહંસના સમ છે. આ વાત લેશ માત્ર પણ જો ખોટી હોય તો આ સર્વે સંત મંડળના સમ છે. અંત્યના બીજા વચનામૃતમાં, અંત્યના 21મા વચનામૃતમાં, મધ્યના 47મા વચનામૃતમાં બધે જ ઠેકાણે શ્રીજી મહારાજે સંતોના સમ ખાધા છે. એટલે સંતો એમને અપાર વાલા હતા. એક વખત શ્રીજી મહારાજ ત્યાં બોચાસન હતા અને મહારાજને ત્યાં સુરત પધારવાનું હતું. મુનિ બાવા અને બધા હરિભક્તોનું આમંત્રણ હતું કે આપ સુરત પધારો, અને મુનિ બાવા એમને લેવા માટે સામા આવ્યા. ત્યારે શ્રીજી મહારાજની સાથે લગભગ 250 જેટલા સંતો એ પોતે ત્યાં વિચરણમાં સાથે હતા. હવે તે વખતે મુનિ બાવા જ્યારે લેવા માટે આવ્યા ત્યારે મહારાજે બધા સંતોને આજ્ઞા કરેલી કે અમે સુરત તો થોડા ઓછા સંતો જ પધારશું, તમે બાકીના સંતો બધા વિચરણ માટે આજુબાજુના ગામ જાઓ. અને બધા સંતો નીકળી પણ ગયા. મુનિ બાવા અને સુરતના હરિભક્તો બધા મહારાજને તેડવા માટે બોચાસણ પહોંચ્યા, દર્શન દંડવત થયા. તે વખતે મહાનુભાવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા મહારાજની સાથે હતા. એમણે મહારાજને વાત કરી કે મહારાજ,
સુરત જેવા મોટા શહેરમાં આપણે જઈએ છીએ અને ત્યાં જો આપ વધારે સંતો સાથે પધારો તો બહુ સારું છે. એટલે આવી રીતની વિનંતી હતી મુનિ બાવા નિત્યાનંદ સ્વામીની. એટલે આવી રીતની એક વિનંતી નિત્યાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામીની હતી. એટલે શ્રીજી મહારાજે પોતે પણ વાત કરી કે અમારી પણ ઈચ્છા છે કે વધારે સંતો સાથે અમારે સુરત જવું છે, પણ અમને આ મુનિ બાબાએ વિવેક કરવો જોઈએ ને. જો મુનિ બાબા એમ કે વધારે સંતો સાથે આવો તો અમે હમણાં જઈએ. એટલે સંતોએ મુનિ બાબાને વાત કરી કે આવી રીતે તમે મહારાજને તેડાવો છો, પણ વધારે સંતો હોય તો સારું, તમે મહારાજને વિનંતી કરો. ત્યારે મહારાજને મુનિબાએ વિનંતી કરી કે મહારાજ, મારા જરા વિવેકમાં ચૂક થઈ ગયો, પણ 250 સંતો સાથે તમે સુરત પધારો તો બહુ સારું છે. એમ કરીને બધા જ સંતોને સુરત તેડાવ્યા. પણ તે વખતે શ્રીજી મહારાજે પોતે વાત કરી કે જાઓ કાઠી દરબારોને કહ્યું કે તમે સંતોનું મંડળ અત્યારે ફરતું હશે, તમે બધાને પાછા બોલાવો. ચારે બાજુ ઘોડા છૂટ્યા અને બધા સંતોને પાછા બોલાવ્યા. અને મુનિ બાવાએ જ્યારે મહારાજ પાસે વિવેક ચૂક બદલ માફી માંગી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે મુનિ બાવા, અમને તો આ સંતો વગર પળ એકવાર પણ ગોઠતું નથી, એક પળ પણ અમે સંતો વગર જીવી શકતા નથી, સંતો અમારા જીવન પ્રાણ છે. તો કેટલું બધું મહારાજને સંતો માટે હેત હશે, અપાર વાત્સલ્ય એ સંતો માટે શ્રીજી મહારાજને હતું. એમ આજે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સંતો માટે અપાર પ્રેમ છે. જે બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા છે એ બધા સંતોએ શ્રીજી મહારાજનો આશરો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ થકી ગ્રહણ કર્યો છે. આ બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા છે એ સ્વામીશ્રી પણ જાણે છે કે પોતાનું ઘર બાર સંસાર વ્યવહાર બધું છોડીને આવ્યા છે. આજે આપણે 770 સંતો છે, એ બધા સંતોમાં 70% સંતો બધા ભણેલા અને હોશિયાર સંતો છે. 40%થી વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, એટલે ક્વોલિફાઈડ બધી ડિગ્રી ધરાવે છે. ન મળ્યું ખાવાન થઈ ગયા બાવા એવું નથી. ઘણા બધા પોતે ખૂબ સારો અભ્યાસ કરીને અહીંયા આવ્યા છે. ઘણા બધા બહુ જ મોટી કારકિર્દી છોડીને અહીંયા આવ્યા છે અને આ સામાન્ય બે વસ્ત્રમાં રહી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે અહીંયા સેવા કરે છે, એ કોઈ સામાન્ય વાત નથી. એ મહિમાથી આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે પોતાનું મન મૂકીને, કહેતા મનના ભૂક્કા બોલાવીને આવા મોટા સંત પાસે એમની આજ્ઞામાં રહેવું એ કોઈ સહેલી વાત નથી. ગમે તેવા ભણેલા હોય, હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, પણ મનગમતું મૂકવાની વાત આવે ત્યારે ભલભલા પાછા પડી જાય. ત્યારે આખા જીવનકાળ દરમિયાન સમર્પિત થવું એ કોઈ રમત વાત નથી, એ કોઈ સહેલી વાત નથી. સામાન્ય વાત કહીએ તો એક જ કલરના કપડાં તમે અઠવાડિયા સુધી પહેરજો, તમને કંટાળો આવશે. એક જ પ્રકારના વસ્ત્ર તમે પહેરો, હા શોખ હોય ને રાજકારણમાં હોય ને જરા દેખાવ કરવો એટલે સફેદ જબ્બો લેંગો પહેરે, એ જરા દેખાવની વાત છે. પણ એક કલરના વસ્ત્ર પહેરવા એ અઘરું પડે છે. તો સંતોને આ જીવન આ વસ્ત્રો પહેરવા એક જ કલરના એક જ સ્ટાઇલથી, આ બહુ જ નાનો મુદ્દો આપણે સમજીએ છીએ, પણ એ સંતોનું સમર્પણ અને મન કેટલું અમન કરીને પોતાના ગુરુ પાસે રહ્યા છે એનો મહિમા આપણને સમજાય. મેં કીધું એમ ઘણા બધા સંતો તો કેવું છોડીને આવ્યા છે. અમારા દિલ્હીમાં કીર્તિસાગર સ્વામી છે, અત્યારે ત્યાં અક્ષરધામના પ્રદર્શન વિભાગમાં સેવા કરે છે. એની ઉંમર લગભગ 26 કે 28 વર્ષની હશે. એ પોતે જ્યારે સાધુ નહોતા થયા અને પૂર્વાશ્રમમાં હતા ત્યારે ત્યાં ઇંગ્લેન્ડમાં, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ઇંગ્લેન્ડ. ઘણાને આશ્ચર્ય થશે કે આપણા 80 જેટલા સંતો બ્રિટિશ ને અમેરિકન બોર્ન સિટીઝન છે, જન્મજાત એના નાગરિક છે.
સામે તમને એ પણ ખબર હશે કે તમારા જ વિસ્તારોમાંથી અમેરિકા જવા માટે 10-10 ને 15-15 લાખ રૂપિયા આપીને મેક્સિકોની ગલીઓમાંથી ને મેક્સિકોના જંગલમાંથી દોડીને અમેરિકા ઘૂસવાનો પ્રયત્ન કરતા હશે, ત્યારે આ સંતો એની સિટીઝનશીપ છોડીને આવેલા છે. હવે મહિમા ખબર પડશે. આ કીર્તિસાગર સ્વામી છે એ ત્યાં પૂર્વાશ્રમમાં ઇંગ્લેન્ડમાં હતા અને જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ્યોર્જો આર્માની કંપની છે એના મોડલિંગ હતા, એને મોડલ હતા પોતે, એનું મોડલિંગ કરતા હતા. એ ટી શર્ટ આવે છે ને જ્યોર્જો આર્માની, અને પાછું એક નવું નામ હવે શરૂ થઈ ગયું છે, મેં 2-3 દિવસથી કોકના ટી શર્ટ ઉપર હું વાંચું છું, એમ્પોરિયો આર્માની. તો જ્યોર્જો આર્માની કંપનીના મોડલ હતા અને 7.5 વર્ષ સુધી એમને મોડલિંગ કર્યું. 1 વર્ષના લગભગ 50-75 જોડી કપડાં એને કંપની ફ્રી આપે, એના ગોગલ્સથી માંડીને બૂટથી માંડીને એને બાઇક અને ગાડી કંપની આપેલી, કારણ કે એનો મોડલ જેમ તેમ ફરે સમાજમાં એ ચાલે નહીં ને. અને આવી મોટી ઇન્ટરનેશનલ રેડીમેડ ગાર્મેન્ટ્સ મેન્સ વેરની કંપની. એ કીર્તિસાગર સ્વામી એ જ્યારે 14 વર્ષના હતા ત્યારથી 22 વર્ષ સાધુ થયા, 7-8 વર્ષ સુધી એમની દર મહિને 15 લાખ રૂપિયાની આવક હતી, એટલે કે રોજના 50,000 રૂપિયાની આવક હતી. ખબર પડી કે ફરી વખત બોલું, રોજના 50,000 રૂપિયાની એમની આવક અને કંપની સાથે 10 યરનો કોન્ટ્રાક્ટ હતો જ્યોર્જો આર્માની સાથે. પણ સાધુ થવાની એમને અંતરમાં ઈચ્છા હતી, પ્રમુખ સ્વામી મહારાજ પાસે રહીને આજીવન સેવા કરવાની ભાવના હતી. તો એમનો દીક્ષાનો સમય આવ્યો, એમની સાથેના બધા મિત્રોને દીક્ષા લેવાની હતી. એ પોતે દીક્ષા લેવા માટે આવ્યા ત્યારે કંપની સાથેનો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ બાકી હતો, એટલે એ 2 વર્ષનો કોન્ટ્રાક્ટ તોડ્યો તો સામે એમને કંપનીને પગાર આપવો પડે ને, કંપનીને પૈસા ચૂકવવા પડે, કારણ કે જે કોન્ટ્રાક્ટ તોડે એને પૈસા આપવા પડે. તો એ કોન્ટ્રાક્ટ 2 વર્ષ વહેલો એમને તોડ્યો, કારણ કે એ સાધુ થવાનું હતું, દીક્ષા લેવાની હતી. એ કંપનીને 40 લાખ રૂપિયા ચૂકવીને સાધુ થયા છે. 40 લાખ રૂપિયા કંપનીને આપ્યા 2 વર્ષનો કોન્ટ્રાક્ટ પોતા તરફથી તોડ્યો એટલે, અને પછી અહીંયા સાધુ થવા માટે આવ્યા છે. પછી અહીંયા આવીને કોકના 5,000 રૂપિયા મેં હાથ નાખે, કોઈને હારા કપડાં જોઈને એનું મન થાય પહેરવાનું? આવા તો કેટલાય સંતો છે. અમારા અનુષ છે ત્યાં બોસ્ટન યુનિવર્સિટીમાંથી, હી ઇઝ એન MBA, 21 વર્ષની ઉંમરે MBA થયેલો છોકરો, અને દેખાવડા સીધા જ અહીંયા બોલિવૂડમાં ચાલે એવો છે, અને પાછા 6 ગામનો પટેલ છે. અહીંયા હશે મહિમા પૂર્વા તમને, પણ અહીં કરતા તમે 6 ગામના પટેલનો મહિમા સમજો તો ખબર પડે, ધર્મજ ને કરમસદ ને બધા ગામનો. અને એના મા બાપનો એકનો એક દીકરો, એટલે એના મા બાપ માટે એક કોરો ચેક કહેવાય, એટલી પેઠણ એને આવે. 21 વર્ષની ઉંમરે જ્યારે બોસ્ટન યુનિવર્સિટીમાંથી MBA થાય, ઇઝ અ બોર્ન અમેરિકન સિટીઝન, અને સાધુ થવા માટે આવેલા. એ પહેલા ગ્રેજ્યુએટ થયા ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યુ જે થાય ને લાસ્ટ સેમિસ્ટરમાં, કેમ્પસમાં એને મોટોરોલા કંપનીએ જોબ આપેલી. ઇટ વોઝ એન ઓફર ઓફ $100,000, $1,00,000 એમને એપોઇન્ટમેન્ટ લેટર એમના ટેબલ ઉપર પડેલો હતો. તમે જેમ તમારું નકામું કાગળિયું ફાડી નાખો, એમાં અનુષે $1,00,000ની 21 વર્ષે અમેરિકામાં જોબ એ આમ કાગળિયું ફાડીને ડસ્ટબિનમાં નાખીને અહીંયા સારંગપુર સાધુ થવા માટે આવેલા છે. આવા તો અમે 2 સંતોના આખ્યાનો કીધા, આવા 100, 200, 500 સંતોના આખ્યાનો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ સામાન્ય કાર્ય પૃથ્વી ઉપર નથી કર્યું. અને એ અનુષ સાધુ થવા માટે આવેલા, અને શરૂઆતમાં જે સાધકની ટ્રેનિંગ હોય, 1 વર્ષ સુધી સારંગપુરમાં ધોતીઓ અને જબ્બો પહેરવાનો, માથે મુંડાનો અને સાધુના બધા જ નિયમ પાળવાના, બધી જ સેવા કરવાની અને ટ્રેનિંગમાંથી પસાર થવાનું. તમારે જેમ જોબમાં સોર્ટ ઓફ અ પ્રોબેશન પીરિયડ હોય છે ને, ઇટ્સ અ સોર્ટ ઓફ અ પ્રોબેશન પીરિયડ. એ પ્રોબેશન પીરિયડ દરમિયાન તે 1 વર્ષ સારંગપુર રહેવાનું હોય. એક દિવસ અમે લોકો સારંગપુર સંતો ગયેલા, અનુષની શાકભાજી સમારવાની સેવા હતી, એનો વારો એમાં આવેલો. તે ત્યાં સારંગપુરમાં કોટા સ્ટોન ઉપર નીચે બેસી અને અનુષ છે એ શાક સમારતો હતો. આમ 2 મિનિટ તો અમારી નજર સ્તબ્ધ થઈ ગઈ. અમને મનમાં એમ થયું કે જો પ્રમુખ સ્વામી પૃથ્વી ઉપર હયાત ન હોય તો 6 બજની વસ્તીમાં કોઈ પુરુષની તાકાત નથી કે આ છોકરાને અમેરિકાથી અહીંયા લાવીને સારંગપુરમાં શાક સમારવા બેસાડે. કોઈ 6 બજની વસ્તીમાં કોઈ પુરુષની તાકાત નથી કે આ છોકરાને માથે મુંડન કરાવી આપે. અમારા પેલા વિરાટ ભગત છે, અત્યારે એમનું નામ વિરાટ સ્વરૂપ સ્વામી છે,
એ ત્યાં અમેરિકામાં એમના ફાધર ડૉક્ટર, એમના મધર ડૉક્ટર, એમના મોટા બેન ડૉક્ટર, એમના બનેવી ડૉક્ટર, એમના મોટા ભાઈ ડૉક્ટર, એમને પણ ડૉક્ટર થવાનું. તમને ખબર છે અમેરિકામાં ધ હાઈએસ્ટ અર્નિંગ પ્રોફેશનલ ઇઝ અ ડૉક્ટર. તો એમના ઘરમાં આટલી બધી સુખ સુવિધા બધી, અને બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન એવી વ્યક્તિ, એમને પણ ડૉક્ટર થવું હતું, પણ એક ચેન્જ માટે બધાએ કીધું ઘરમાં બધા ડૉક્ટર થયા તો કંઈક ચેન્જ લાવો, એટલે ચેન્જ માટે લોયર થયા. અને લોયર થયા તો એક લોયર ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પછી ત્યાં ઇન્ટર્નશિપમાં એક લોયર પાસે હતા, એડવોકેટ પાસે હતો, એને સ્ટાઇપન્ડમાં એને $10,000 પર મંથ મળતા હતા, એટલે વર્ષે $2,50,000 થયા. ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે 65 લાખ રૂપિયા વર્ષે પગાર થયો, એટલે મહિનાનો 5 લાખ રૂપિયા થયો. એને સ્ટાઇપન્ડમાં મળતું હતું, હજી પ્રેક્ટિસ તો શરૂ નહોતી કરી, જોબ તો શરૂ નહોતી થઈ, ઇટ વોઝ અ સ્ટાઇપન્ડ. અને પોતાની ઓડી કાર હતી, અને આખા અમેરિકામાં ઇંગ્લિશ વોકેબ્યુલરી અને ઇંગ્લિશ પ્રોનાઉન્સીએશન્સ એની સ્ટુડન્ટ્સની કોમ્પિટિશન થાય, એમાં અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ઇન્ડિયન ઓરિજિનનો છોકરો નેશનલ લેવલ ઉપર પહેલો નંબર આવ્યો હોય એ આ વિરાટ સ્વરૂપ સ્વામી. એની સાથે કોઈ ભારતમાં અંગ્રેજીમાં વાત કરવું હોય ને તો એ કરે એના તરફથી, પણ જો એ સામેથી એ બોલે ને તો આપણે તો હે જ થાય. આપણે એમ થાય થોડું ધીમું બોલે, થોડું હરખું બોલે તો કંઈક સમજાય. એવા એ અહીંયા સારંગપુરમાં આવ્યા અને સાધકની ટ્રેનિંગમાં હતા, અને જોડીનો ઉત્સવ આવ્યો 14મી જાન્યુઆરી, જ્યારે સંતોએ આપણી સ્વામિનારાયણ પ્રણાલિકા પ્રમાણે જોડી માંગવાની હોય, ત્યારે જમરાડા ગામમાં એમનો વારો આવ્યો. અને ત્યાં ટ્રેક્ટરમાં બેસીને ધૂળિયા રસ્તામાં ધૂળ ઉડતી હતી, તો ગાતરિયું આમ આડું રાખીને ભિક્ષા માંગતા હતા. અને તે સામાન્ય ગામડામાં ઝૂંપડાઓમાં ભિક્ષા માંગતા હતા, લોકો અડધી વાટકી ચોખા કે એક વાટકી લોટ એમની જોડીમાં નાખતા હતા. પ્રમુખ સ્વામી સિવાય તાકાત છે કોઈ પુરુષની 6 બદની વસ્તીમાં કે આ વ્યક્તિને અહીંયા જમરાડામાં જોડી મંગાવે? આ કક્ષાની વ્યક્તિ જે અમેરિકામાં થઈ હોય, $10,000 સ્ટાઇપન્ડ જેને મળતો હોય, જમરાડામાં અડધી વાટકી લોટ માંગે? પ્રમુખ સ્વામી સિવાય 6 બદની વસ્તીમાં કોઈ આના કરાવી શકે? તમારા દીકરાને એકવાર કહેજો તો ખરા કે બેટા હું થાકી ગયો છું, પેલા બૂટ સોફા નીચે પડ્યા છે ને લઈ આવો, તો મારે બહાર જવું છે. નાનો હશે ને ત્યારે કરશે, પણ એકવાર 14-15-17 વર્ષો થયે ત્યારે કહી જોજો, એને અહમ નડશે. એક કે બે વાર આપશે પછી એને ખબર પડી જશે, પપ્પા 10:15 ઓફિસે જાય છે ત્યારે બૂટ મંગાવે છે, એટલે 9:45 તો ગુમ થઈ જશે. હા કે ના? એમ તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ જીવન આવી રીતે, વિરાટ સ્વરૂપ સ્વામી ને અનુષ્ઠાન બધાને ખબર છે કે આપણે આખી જિંદગી જોડી માંગવાની છે, આખી જિંદગી ભગવાનની કથા વાર્તા કરીને ભજન કરવાનું છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો એક કોલ આવે, પ્રમુખ સ્વામી મહારાજનો શું કામ, એમના વ્યવસ્થાપક સંતોનો, અમારા ગુરુજી સંતોનો, કે હવે તમે સારું ભગવાનની ઈચ્છાથી ને સ્વામીને રાજી કરવા માટે 18 વર્ષથી ત્યાં સેવા કરી છે, પણ હવે સ્વામી બાપા તમને બોલાવે છે, તો બોચાસણ મળવા માટે આવો ને. અને પછી એ જાય એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે બહુ સારું, આપણે આશીર્વાદ છે, બહુ સારી સેવા કરી આપણે ત્યાં, હરિભક્તો બહુ રાજી થયા, કથા વાર્તા સારું થઈ, હવે ત્યાં આપણે બહુ સારી સેવા કરી નવસારીમાં, હવે આપણે ત્યાં મહેસાણા રહેવાનું છે. સારું, પ્રસાદનું બોક્સ લઈને ઊભા, 3 મિનિટનું કોન્વર્સેશન, 18 વર્ષ ઉપર 3 મિનિટ આવે એટલે કાર્યક્રમ આમથી આમ ફેરવાય. તો જો કહેવાનું શું છે કે આવી રીતે હાથ જોડીને એમની પાસે રહ્યા છે, પછી એ પુરુષને સંતો માટે અપાર હેત કેમ ના થાય? તમારા દીકરા થોડાક તમારા કયાગ્રા હોય છે તો તમને એના પ્રત્યે અપાર પ્રેમ થાય છે. તો આ સંતો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે રહ્યા છે અને આવું કાર્ય એમનું કરે છે, તો એમના માટે બધાને અપાર પ્રેમ કેમ ના થાય? તો જો પ્રમુખ સ્વામી મહારાજ પણ અપાર સંત વત્સલ છે. સ્વામીશ્રીને 1993 સાલમાં થોડું ડિઝીનેસ આવતું હતું, એટલે કે થોડા ચક્કર આવતા હતા, અને કલકત્તાથી તાત્કાલિક સ્વામીને ફ્લાય કર્યા બોમ્બે, ત્યાં MRI ને બધા રિપોર્ટ્સ કઢાવ્યા, એટલે ખબર પડી કે જમણી બાજુમાં કાનની પાછળની નસમાંથી થોડું લોહી મગજને ઓછું મળે છે, એટલે જરા ઉઠતા બેસતા કે પડખું ફરતા કે વોકિંગમાં શાર્પ ટર્નમાં જરા ચક્કર આવે છે, એટલે બધી એની ટ્રીટમેન્ટ શરૂ થઈ. અને પછી સ્વામીશ્રીને ડૉક્ટરની સલાહ હતી કે તમારે વધારે લાંબો સમય સુધી એક મુલાકાત આપવાની હોય કે સ્ટ્રેસફુલ વર્ક ન કરવું, સવારે 11 વાગે તમારે આરામ કરી લેવો, 1:30 વાગે પાછું ઉઠવું, એટલે વચ્ચે આ 2 કલાકનો આરામ કરી જ લેવો દિવસ દરમિયાન. એટલે સ્વામીશ્રીનો એવો ક્રમ શરૂ થયેલો 93 થી, 4-5 વર્ષ ચાલ્યો કે બપોર 11 વાગે આરામમાં જઈને 1:30 વાગે ઉઠે ને પછી પાછા જમે,
જમીન પાછા એકાદ કલાક મુલાકાત આપે ને પાછા 3:30 વાગે આરામમાં જઈને 5 વાગે ઉઠીને પછી તો 11 વાગ્યા સુધીનો કાર્યક્રમ બધો ચાલુ હોય રાબેતા મુજબ. તો એક વખત લગભગ 1:45 વાગે વિદ્યાનગરમાં ઉઠ્યા અને જમવા માટે પધાર્યા ત્યારે બધા સંતો સામે બેઠેલા. સ્વામી આમ બેઠા એટલે ભગવત ચરણ સ્વામીએ પૂછ્યું કે કેમ આજે મોડા પડ્યા? સ્વામી કે કઈ નહીં, ટાઈમે છીએ ને, ક્યાં બહુ મોડા છીએ, 5-10 મિનિટ આગું પાછું. એટલે કોઈ સંતે કીધું બહુ સારી ઊંઘ આવી ગઈ હશે, નીંદર બહુ સારી આવી હશે. સ્વામી કે ના ના, તો થોડીક નીંદર આવી જાય, આપણને 2-2.5 કલાક અંદર હોઈએ પણ કલાક સવા કલાક ઊંઘ આવે, બહુ ના આવે. પછી એમ કરતા કરતા બધી વાતો ચાલી. તે ભગવત ચરણ સ્વામી પૂછ્યું કે યોગીજી, મારા તો પોતાના સ્વપ્નની બધી વાતો બહુ કરતા, તો તમે કોઈ દિવસ તમારા સ્વપ્નની વાતો કરી નથી? તમને સ્વપ્ન આવે છે કે નથી આવતા? એ સ્વામી એકદમ ફેઇથફુલી એન્ડ ઓનેસ્ટી, એકદમ ઓનેસ્ટલી કે મને બહુ સ્વપ્ન નથી આવતા. જોગી મહારાજને તો બહુ આવતા કે આવી રીતે શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરી અને અમે એક બસ ભરીને હરિભક્તો ગોંડલ આવેલા, અમે બધાને રસોઈ કરીને જમાડી દીધા અને પછી અમે ત્યાં અક્ષરદેરીમાં ગયા, ત્યાં હરિભક્તોને ત્યાં સંકલ્પ કરાયો અને ત્યાં પ્રદક્ષિણા ફર્યા, એટલે આ બધા સેવા ભક્તિના સ્વપ્ન એમને આવતા. કે તમે કોઈ દિવસ વાત નથી કરી સ્વામી, કે મને બહુ એવા સપના આવતા નથી. પછી ભગવત ચરણ સ્વામી કે ના, તોય કોઈક દિવસ તો સપના આવતા હશે, કે સાવ ના આવે એવું બને નહીં કે. ત્યારે એકદમ ભાવાદ્ર મુખારવિંદે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા, સ્વામી કે સ્વપ્નમાં મને રાત દિવસ તમે બધા સંતો જ દેખાયા કરો છો, બીજું કંઈ દેખાતું જ નથી, એટલે મને બીજા સ્વપ્ન આવતા જ નથી. એકદમ કરુણામય ભાવે બોલેલા કે તમે બધા સંતો જ મને રાત દિવસ દેખાયા કરો છો. અને પછી બોલ્યા કે તમે બધા સંતો પોતાનું સર્વસ્વ મૂકીને અમારી પાસે આવ્યા છો, તો મને પણ અંતરમાં એમ ઈચ્છા છે કે જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું એવું સુખ તમને આવે એવું કરવું છે. તો જો કેટલું અપાર વાત્સલ્ય એ સંતો માટે જેમ શ્રીજી મહારાજને હતું, એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને પણ અપાર વાત્સલ્ય એ સંતો માટે છે, એટલો મહિમા પણ સંતોનો સમજે છે. શ્રીજી મહારાજે જ્યારે પત્ર લખીને 18 સંતોને બોલાવ્યા અને બધા સંતો ત્યાં આવ્યા અને મહારાજ સન્મુખ ચાલ્યા, એ આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. અને મહારાજે બધા સંતોને જોયા તો શ્રીજી મહારાજ દંડવત કરવા માંડ્યા કે તમે બધા સંતો અમારા વચને, કોઈ 2 ગામના ધણી હતા, કોઈ 4 ગામના ધણી હતા, કોઈ એવા પ્રતિષ્ઠિત ગામના પટેલ હતા, તમે બધા આટલું બધું છોડીને તરત જો માન પોતાનું સ્ટેટસ છોડીને અમારી પાસે આવ્યા છો, તો મહારાજ કે અમે તમારો મહિમા સમજીએ. તો ધૂળમાં શ્રીજી મહારાજ દંડવત કરવા માંડ્યા. પછી તો સંતોએ દોડીને શ્રીજી મહારાજને પકડીને બેઠા કર્યા. પણ એ 18-18 સંતોને શ્રીજી મહારાજ ભેટ્યા, બહુ જ રાજી થયા, માથે 2 હાથ મૂકીને આશીર્વાદ આપીને ખૂબ પ્રસન્નતા વરસાવી. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ સંતોનો અપાર મહિમા સમજે છે. ગાંધીનગર અક્ષરધામના આપણે દર્શન કર્યા છે સૌએ, એ અક્ષરધામનું બાંધકામ ચાલુ હતું અને એમાં આપણને ખૂબ સારા વિચારો પ્રદર્શન સંબંધી બધા પ્રાપ્ત થાય એ માટે પરમપૂજ્ય મહંત સ્વામી, પરમપૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને બધા 13 બધા સંતો એ બધા દુનિયાના 15-15 દેશોની મુલાકાતે ગયેલા, ત્યાં સારા સારા મ્યુઝિયમ જોયા, બધાના ક્યુરેટર્સને મળ્યા. એટલે આપણે પણ પ્રદર્શન કેવી રીતે ગોઠવવું, કેવી રીતે એક્ઝિબિટ કરવું એ બધું ખબર પડે. અને સ્વામીશ્રી બોચાસનમાં હતા તે વખતે બધા સંતો આ યાત્રા પૂરી કરીને ત્યાં બોચાસન આવ્યા. સ્વામીને ખબર પડી કે સંતો આવ્યા છે એટલે પોતે ઉતારામાંથી ઊભા થઈને બોચાસનમાં સંત નિવાસમાં આગળ લોબી છે પહેલે માળે ત્યાં પોતે આગળ બહાર આવ્યા. અને મહંત સ્વામી, ઈશ્વર સ્વામી અને બધા સંતો આમ દાદરો ચડીને આવતા હતા તો સ્વામીને થયું કે ઓહો, શ્રીજી મહારાજનું અક્ષરધામ ગાંધીનગરમાં આવું મોટું આપણે બનાવીએ છીએ અને એની માટે આટલો દાખલો કરીને આ સંતો દેશ પરદેશમાં આટલો ભીડો વેઠી અને આટલું બધું જાણીને સમજીને દાખલો કરે છે, તો એ મહિમાનો જે ઉમળકો પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં આવ્યો. તો જેમ શ્રીજી મહારાજે સંતોને ધૂળમાં દંડવત કર્યા એમ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ત્યાં કંઈ પાથરેલું નહોતું અને સીધું જ ત્યાં લોબીમાં જમીન ઉપર જ સંતોને દંડવત કરવા માંડ્યા. 1 દંડવત કર્યા, 2 દંડવત કર્યા. પરમપૂજ્ય ઈશ્વર સ્વામીએ ત્યાંથી જોયા દૂરથી, એટલે ઈશ્વર સ્વામી આમ દોડી અને સાંઈ બાપાને આમ 2 હાથથી પકડી અને બેઠા કરી લીધા કે સ્વામી, આપે અમને દંડવત ના કરવાના હોય, અમે તો આપના શિષ્ય છીએ, આપની આજ્ઞા પ્રમાણે સેવા કરવા માટે આવ્યા છીએ, આપને રાજી કરવા માટે અમારે આપને દંડવત કરવાના હોય. સ્વામી કે ના, તમે લોકો આટલો બધો ભીડો બેઠો છો તો અમને અંતરમાં એમ છે કે તમારો મહિમા સમજીએ. તો જો આવી રીતે જેમ શ્રીજી મહારાજ સંતોનો મહિમા સમજતા, એમના ત્યાગ, એમનો ભીડો, એ મહિમા પોતે સમજતા, એમ સ્વામીશ્રી પણ પોતે સમજે છે. તો આવી રીતે શ્રીજી મહારાજ પોતે સંત વત્સલ હતા એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે અપાર સંત વત્સલ છે. અને શ્રીજી મહારાજ તો ઘણી વખત સભામાં સંતોને કહેતા કે તમને લોકોને અમે અનેક પ્રકારે તાવ્યા,
તમારા મનનું અમે અનેક પ્રકારે તોડ્યું. તમે અમારા માટે ગામોગામ ફરો છો અને અમારા મહિમાનું નામ સ્મરણ કરાવો છો, પણ તમારા લોકો માન અપમાન કરે છે તોય તમે સ્થિર રહીને અમારું સ્વરૂપ ઓળખાવવામાં ક્યારેય પાછા પડ્યા નથી. તો તમને હું જોઉં છું ત્યારે મારું મસ્તક નમી જાય છે અને મને અંતરમાં એમ થાય છે કે તમારા ચરણની રજૂ માથે ચડાવું. આવું શ્રીજી મહારાજ અનેક વખત અનેક પ્રસંગે મહારાજ પોતે સંત સભામાં બોલતા, એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ અનેક વખત સંત સભામાં, અનેક વખત સંતો સાથે કંઈક ગોષ્ઠીમાં બેઠા હોય દેશમાં કે પરદેશમાં, પણ આવા મહિમાના શબ્દો એમણે ઉચ્ચારેલા છે. 1981 સાલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 200 સંતોને દીક્ષા આપી અને બધા દીક્ષિત સંતો ત્યાં સારંગપુર ટ્રેનિંગ સેન્ટરમાં હતા. તે વખતે એક દિવસ રાત્રે ચેષ્ટાગાન પછી સ્વામીશ્રી અને બધા સંતો બેઠા હતા. સહેજે આમ વાર્તાલાપમાં કોઈ સંતે વાત કરી કે સ્વામી

વખત આવી રીતે સંતોની બધી વાત કરતા હોય છે ત્યારે કહેવાનું શું કે શ્રીજી મહારાજ આવું મહિમા સમજતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ આવું મહિમા સમજે છે તો એમના અંતરમાં જે આ ભાવના છે એને લઈને શ્રીજી મહારાજના વખતમાં અને આજે પણ સંતોના અંતરમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધું દ્રઢ થતું જાય છે, પોતાને પૂર્ણકામપણા સમજતા જાય છે અને એ રીતે સંસ્થામાં સેવા ભક્તિ કરતા જાય છે અને પોતાનું જીવન ખૂબ જ આનંદમય અને સુખમય બનાવતા જાય છે. કારણ કે સમજી રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ રહેતી હોય તો ત્યાં એને પ્રેમ સંપાદન થતો હોય તો જ રહેતી હોય. અંગ્રેજીમાં એક કહેવત છે કે મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન. તમે ખાલી માણસને બ્રેડના ટુકડા નાખી દો, રોટલી દાળ ભાત શાક ખાવા આપી દો એટલે માણસ જીવી શકે એવું નથી. મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન. ખાલી ખાવા પીવાને પહેરવા માટે કોઈકની વ્યવસ્થા તમે કરી આપો તો માણસ જીવી ના શકે. એને પણ પ્રેમ જોઈએ, હૂંફ જોઈએ, લાગણીનો અનુભવ થવો જોઈએ તો એ વ્યક્તિ ત્યાં રહી શકે, બાકી ના રહે. તમે જુઓ કે જે દિવસે જે મિત્રતામાં જે સગાવાલાના સંબંધોમાં તમને લેશ માત્ર પણ પ્રેમમાં ઉણપ આવે છે તમને ત્યાં લેશ માત્ર મજા નથી આવતી, આવે છે? તો અહીંયા 770 સંતો કોઈ 5 વર્ષથી, કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી, કોઈ 40 વર્ષથી, કોઈ 50 વર્ષથી રહ્યા છે તો એ બધાને પ્રેમનો અનુભવ એ થયેલો છે અને એ પ્રેમનો અનુભવ છે એટલા માટે એ બધા અહીંયા રહ્યા છે. વિક્ટર યુગો એક બહુ સરસ વાત કરી છે કે લવ ઇઝ નેચર સેકન્ડ સન. કુદરતનો એક સૂર્ય તો ઉપર તપે જ છે જેને લઈને જીવ પ્રાણી માત્રની સર્વે ક્રિયાનું પોષણ થાય છે, પણ પ્રેમ છે ને, લવ ઇઝ નેચર સેકન્ડ સન, એ કુદરતનો બીજો સૂર્ય છે. એ દ્વારા માણસનું જીવન પોષિત થાય છે અને માણસ પુલકિત પોતાના જીવનમાં રહી શકે છે. તો બધા સંતોને આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમનો અનુભવ છે એટલે આનંદથી સુખથી તમારી લોકો પાસે જે વસ્તુ છે એવી એક પણ વસ્તુ ન હોવા છતાં પ્રેમથી રહી શકે છે. તમારી પાસે 20 જોડી કપડાં છે, અમારી પાસે 2 જોડી કપડાં છે. તમારી પાસે કાંડામાં પહેરવા માટે ઘડિયાળ છે, અમારી પાસે ઘડિયાળ નથી. તમારી પાસે ફરવા માટે ગાડી ને સ્કૂટર તમારું પોતાનું છે, અમે પણ એમાં ફરીએ છીએ પણ એ સંસ્થાના નામની છે, અમારા નામની નથી. તમને તમારા તમે મર્સિડીઝમાં બેસતા હોય પણ એ તમારા મિત્રની હોય ને તો તમને તમારી મારુતિ ફ્રન્ટી જેટલો મર્સિડીઝમાં આનંદ ના આવે. કોકની છે ને સાંજ પડે વિચાર તો પહેલો એ રહે ને. આ તો માણસની એક સાહજિક માનસિકતાની વાત કરીએ છીએ. તમારી પાસે પોતાના નામનું ઘર છે, અમારી પાસે ઘર નથી. એવી અનેક વસ્તુઓ તમારી પાસે જ અમારી પાસે નથી. તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય એટલે તમે અહીંથી પારણમાંથી છૂટી અને રસ્તામાં બધા વાડીલાલનો આઈસ્ક્રીમ ખાઈને જશો અને સાધુને આઈસ્ક્રીમ ખાવાનું ધારો કે મન થયું તો માણસ છે સાહજિક, બ્રહ્મરૂપ ન થયા અને સિદ્ધ ન થયા હોય ત્યાં સુધી કદાચ ઈચ્છા થઈ તો મંદિરમાં ઠાકોરજીને ધરાવેલો આઈસ્ક્રીમ હોય તો જમવાનો, નહીં તો 2 માળા ફેરવીને લોટો પાણી પીને ઊંઘી જવાનું કે હા એ લિક્વિડ આઈસ્ક્રીમ ખાધો. એ ત્યાગ સહેલો નથી, એ સમર્પણ સહેલું નથી. એક વાર તમારા જીવનમાં તમને જે અદમ્ય ઈચ્છા થઈ હોય કોક વખત જમવાની, કોક વખત તમારા પ્રીતિપાત્ર વ્યક્તિને મળવાની, એ જે તીવ્ર ઈચ્છા અંતરમાં થઈ હોય ને એ વખતે એ ઈચ્છાને દામવાનો પ્રયત્ન કરજો, એ ઈચ્છા ઉપર અંકુશ મૂકવાનો પ્રયત્ન કરજો એટલે તમે એક પણ માટે સાધુ થશો એટલે ખબર પડશે કે BAPSના સંતો કેવી રીતે જીવે છે. એ સિવાય મહિમા નહીં સમજાય. તમને આઈસ્ક્રીમ ખાવાનું મન અદમ્ય થાય ત્યારે એકવાર આઈસ્ક્રીમ ના ખાતા, એકવાર તમને બહાર ફરવા જવાનું મન થાય ત્યારે એ વખતે બહાર ફરવા ના જતા, અને એક વખત દિવાળીના કપડાં તમે નવા ખરીદવા જાઓ પછી શોરૂમમાં જઈને એક વાર ખાલી પાછા વળજો, ભલે ખિસ્સામાં પૈસા હોય તોય, કે આજે ભલે આ દિવાળીએ કપડાં નથી લેવા, કેવું થાય છે મનમાં જોવું. એકવાર એવો પ્રયત્ન કરજો એટલે સાધુ કોને કહેવાય ને ખબર પડશે. એ સહેલી વાત નથી. દુનિયામાં પ્રોફેશનલ્સ તો બધા મળે, ધેર આર ટન્સ એન્ડ ટન્સ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટન્સ એન્ડ ટન્સ ઓફ એન્જિનિયર્સ, ટન્સ એન્ડ ટન્સ ઓફ ડોક્ટર્સ, ટન્સ એન્ડ ટન્સ ઓફ પ્રોફેશનલ્સ, પણ સાચા સાધુ સાચા સંત મળવા, દે આર નોટ ઇન ટન્સ, દે આર નોટ ઇન કેજીસ, દે આર નોટ ઇન હંડ્રેડ્સ, દે આર ઇન ટેન્સ. એ 10 ને 20ના ગુણાકારમાં બહુ બહુ તો મળે, 100ના ગુણાકારમાં ના મળે. તો પ્રમુખ સ્વામી મહારાજે આવા સંતો તૈયાર કર્યા છે, શ્રીજી મહારાજે જેવા સંતો તૈયાર કરેલા એવા, અને બધા સંતો પાસેથી જે પ્રમુખ સ્વામી મહારાજ કામ લે છે, જેમ શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી પોતે હતા કવિ પણ એની પાસે વડતાલનું મંદિર, જૂનાગઢનું મંદિર, ધોલેરાનું મંદિર બંધાવડાયું,

દરેક સંત પાસેથી અદભુત કાર્ય શ્રીજી મહારાજે કરાવડાવ્યું. એક એક સંતની વાત સાંભળીએ તો આપણને એમ થાય કે આ કેવા સંતો શ્રીજી મહારાજના વખતમાં હતા. એવા સંતો આજે પ્રમુખ સ્વામી પાસે છે. એકવાર ત્યાં મધ્યપ્રદેશથી ગ્વાલિયરના બધા ગવૈયાઓ જૂનાગઢ આવ્યા અને ત્યાં જૂનાગઢમાં નવાબ સાહેબના દરબારમાં જઈને બેઠા અને નવાબ સાહેબને કે અમારે પાસ તો એ ગાયકી હૈ ઓર હમ આપકો સુનાને કે લિયે આયે હૈ. એટલે નવાબ સાહેબે તે વખતે વાત કરી. નવાબ સાહેબ કે દેખો હમને તો એક યહાં સ્વામિનારાયણ કા ફકીર હૈ પ્રેમાનંદ ઉસકા રૂહાના સંગીત સુનાએ. રૂહાના એટલે આત્માનું સંગીત. સ્વામિનારાયણ કા ઓલિયા હૈ ફકીર પ્રેમાનંદ ઉસકા રૂહાના સંગીત સુનાએ ઓર કોઈ સંગીત સુનને કી ઈચ્છા નહીં હૈ. એટલે એમને એમ થયું કે આ તો કેવું સંગીત હશે. નવાબ સાહેબ કે અગર આપકો તોહફે ચાહીએ તો લઈ જાઓ, એટલે કે ગિફ્ટ જોઈએ તો લઈ જાઓ, લેકિન સંગીત તો એક પ્રેમાનંદ કા સુનાએ. તો ગ્વાલિયરના ગવૈયાઓને એમ થયું કે આડું આ કેવું, આવું તો આ પ્રેમાનંદ સ્વામિનારાયણનો ફકીર કોઈ દિવસ બહુ નામ સાંભળ્યું નથી. કારણ કે નામ એટલે ના સાંભળ્યું કે એમની જેમ પબ્લિક કોન્સર્ટ્સ ના આપતા હોય. આ સહેજ વધારજો. એટલે એમનું નામ નહોતું સાંભળ્યું. તો નવાબ સાહેબને પૂછ્યું વો કહાં ઠહેરતા હૈ. અરે કે યહાં સ્વામિનારાયણ કા એક મંદિર હૈ વહાં પે વો ઠહેરે હુએ હૈ. ગયા ત્યાં અને ત્યાં કીધું કે કોઈ પ્રેમાનંદ સ્વામી નામ કા કોઈ ફકીર હૈ. એટલે ત્યાંથી સંતોએ કોઈ જવાબ આપ્યો કે અત્યારે ભાઈ એ તો ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, ત્યાં ગયા છે. એ જૂનાગઢ રહે છે પણ અત્યારે ત્યાં ગયા છે. બધા ગઢડા ગયા અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન આમ દરબાર ભરીને બેઠેલા, બધા હરિભક્તો સંતો બધા બેઠેલા અને સભામાં કથા વાર્તા ચાલતી હતી અને બધા ગવૈયાઓ આવ્યા અને બધા ગવૈયાઓએ વાતો કરી કે અમને સુના હૈ કે આપકે પાસ બહોત અચ્છે રૂહાને સંગીત ગાને વાલે સંત હૈ. મહારાજ કે હા બધા ગાય છે કે છે, કારણ કે બેઠા હતા ચાર પાંચ જણા. એટલે પછી પેલા ગ્વાલિયરના મુસ્લિમ ગવૈયાઓ કે હમકો કુછ સુનના હૈ. હવે સાંજે ચાર વાગેલા અને પ્રેમાનંદ સ્વામીને સામે ઈશારો કરીને મહારાજ કે ગાઓ. પ્રેમાનંદ સ્વામી તો એકદમ આજ્ઞાંકિત કે મહારાજ શું ગાઉં. મહારાજ કે રાગ ભૈરવી ગાઓ. હવે આ હવારના પોરનો રાગ છે, સવારે ચાર વાગ્યાનો રાગ છે, સાંજે ચાર વાગેલા. એટલે બધા મુસ્લિમ ગવૈયાઓ એકબીજાની સામે જોયું કે યે હમને નવાબ સાહેબને ઇધર ભીજવા દીયા, બોલતે થે કે પ્રેમાનંદ તો બડે અચ્છે ગવૈયે હૈ ઓર બડા અચ્છા રૂહાના સંગીત ગાતે હૈ, તો યે તો કિસી કો સુર મેં તાલ મેં કુછ પહેચાન નહીં પડતી હૈ. યે ઉપર બેઠે વો ભૈરવી રાગ કી વાત કર રહે હૈ, વો તો સુબહ કા તાલ હૈ, રાગ હૈ, અભી શામ હોઈ ગઈ હૈ. એ બધી વાતો કરતા હતા અને પ્રેમાનંદ સ્વામીએ તો મહારાજની આજ્ઞા હતી એટલે ભૈરવી શરૂ કર્યો. અને એમાં તો ધીમે ધીમે બધું વાતાવરણ બદલાવા માંડ્યું કે આજુબાજુ બધી જે ગૌશાળામાં ભેંસો બાંધી હતી ને બધી ભાંભરવા માંડી, કબૂતરાને કુકડા બોલવા માંડ્યા અને ચકલીઓ બધી બોલવા માંડી ને ઉડવા માંડી અને ભેંસ બધી જાણે આમ સીમમાં, કારણ કે સવારના પોરમાં ભેંસને ખબર પડી જાય કે હવે મારે સીમ તરફ જવાનું છે અને સાંજ પડે એટલે એને ખબર પડી જાય કે હવે મારે સૂર્યાસ્ત થવા આવે તો પાછું પહોંચવાનું છે, ગમાડે બંધાવવાનું છે. એ બધી આમ છૂટી પડી અને આમ છૂટી આમ ચાલવા માંડી સીમ તરફ અને આમ સવારનું પહોર આમ જાણે છવાઈ ગયો હોય ને ગઢડામાં દાદા ખાતેના દરબાર ઉપર એવું થઈ ગયું. ત્યારે મુસ્લિમ ગવૈયાઓ બધા ઊભા થઈ ગયા, સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ. કે આજ તક તો સુના થા કે પોર કે મુતાબિક સુર હોતે હૈ, આજ પહેલી દફા સ્વામિનારાયણ કે દરબાર મેં સુના કે સુર કે મુતાબિક પોર આ જાતા હૈ. જેવો સુર ગાય એવો પોર બદલાઈ જાય એવા ગવૈયાઓ મહારાજ પાસે હતા. ત્યારે આમ ખુશ થઈ ગયા કે ઓહો શું છે. અને શ્રીજી મહારાજને પગે લાગ્યા, સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ, ક્યાં રૂવાના સંગીત હૈ. શ્રીજી મહારાજ પછી એમને ભેટ સોગાદો આપી, એમની પાસે થોડું ગવડાયું, એમનું માન પણ એમની કળાની પણ શ્રીજી મહારાજે કદર કરી અને પછી એ તો ત્યાંથી ચાલ્યા. પણ આવા સંતો શ્રીજી મહારાજ પાસે હતા કે દુનિયાભરના ગવૈયાઓ તો પોર પ્રમાણે રાગ ગાય, આ રાગ પ્રમાણે પોર બેસાડી દે, એવા સંતો શ્રીજી મહારાજ પાસે હતા. આજે એવા સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે. 1992માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો, તે નિમિત્તે યોગીજી મહારાજના મહિમાના પદોની ઓડિયો કસેટ્સ એનું રેકોર્ડિંગ અહીંયા મુંબઈમાં ચાલુ હતું અને ત્યાં મુંબઈમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝ છે, એના માલિક દામન સુદ એ પોતે બહુ મોટી વ્યક્તિ છે અને બોલિવૂડના આજની તારીખમાં પણ 50% વધારે હિન્દી ફિલ્મ સોંગ્સ આ વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝમાં રેકોર્ડ થાય છે. એટલે આપણા બધા સંતોને એમ થયું કે આટલું સારું એમનું રેકોર્ડિંગ છે, એમની પાસે ટેકનિશિયન્સ બધા આટલા સારા છે, તો આપણે આ યોગીજી મહારાજની ઓડિયો કસેટ્સ એ ત્યાં આપણે રેકોર્ડ કરાવડાવીએ. એટલે યોગીચરણ સ્વામી, અક્ષરેશ સ્વામી, અમારા બધા સંતો જે કીર્તનિયા છે બધા ત્યાં ગયા અને પરિચય થયો. પહેલેથી એપોઇન્ટમેન્ટ લીધેલી, ટાઈમ પણ અપાણો. એ લોકોએ આપણને કીધેલું કે આટલા કલાકની આટલી ફી, તો આપણે એમાં પણ રાજી હતા કે બરોબર છે.
અને પછી યોગીચરણ સ્વામી બધા ત્યાં પહોંચ્યા સમયસર. અને પછી એમ થયું કે બધી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આપણે જરા આમ વાકેફ થઈ જઈએ એટલે થોડું આમ રિયાઝ કરતા હતા. દામન સુદ એ પોતે એની ઓફિસમાં બેઠેલા અને કાચની બારીમાંથી એમને બધા સંતો રિયાઝ કરતા તે દેખાતું હતું. એટલે એ એમના મિત્ર સાથે હસતા હસતા વાત કરતા હતા. દામન સુદ કે પતા નહીં સ્વામિનારાયણ કે સાધુ આયે હૈ ઓર ગાતે બજાતે એસે લોગ કહેતે પતા નહીં ક્યાં ગાતે હોંગે કે શું ગાતા હશે ભગવાન જાણે કે છે. એમ કરીને તો ચા પીતા જાય હસતા જાય અને કાચમાંથી આમ સંભળાય કઈ નહીં એકબીજાનું એકબીજાના કોઈને, કારણ કે રેકોર્ડિંગ સ્ટુડિયો રૂમ અંદર હોય ને આ બાર એમની ઓફિસમાં બેઠા હોય. એમના ટેકનિશિયનને એમને કીધેલું કે આ લોકો જે સ્વામિનારાયણના સાધુ પેલું રે લોલ ગાય ને રેકોર્ડિંગ કરી લેજો કે ઉત્સાહમાં ઉત્સાહમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝમાં આવ્યા છે બોલિવૂડનો નંબર વન સ્ટુડિયો સારું રાજી થાય એને એમ થાય કોક દાડો સ્વામિનારાયણ સાધુ કે આવડા મોટા સ્ટુડિયોમાં આપણે ગાયું તું ને રેકોર્ડિંગ થયેલું. પછી યોગીચરણ સ્વામી એમને શરૂ કર્યું ગાવાનું અને રિયાઝ દેતા તો એમના ચહેરાના હાવભાવ અને જેમ ઊંચો અવાજ કરે ઊંચો સ્વર લે ત્યારે ચહેરા ઉપર અમુક રિંકલ્સ આવે અમુક આમ નસો ઉપસી આવે એ આમ કાચમાંથી જોયું ને એટલે દામન સુદને એમ થયું કે ખબર નહીં આ કેટલું ઊંચું જતા હશે પણ સ્પેશિયલ ફેશિયલ એક્સપ્રેશન્સ પરથી એવું લાગે છે કે ઘણો ઊંચો સ્વર ગાતા હોવા જોઈએ. એટલે એમણે તરત બાજુમાં સ્વિચ દાબી એટલે સ્પીકર એમનું ચાલુ થાય એ સ્પીકર પણ અંદર ના સંભળાય કારણ કે રેકોર્ડિંગ ચાલુ હોય દરમિયાન એમને સાંભળવું તો સાંભળી શકે. અને સ્વિચ દબાવી અને યોગીચરણ સ્વામી આલાપ લેતા હતા એ સાંભળ્યું તો આમ ચા પીતા હતા ને કપ નીચે મૂકી દીધો અને આમ સ્તબ્ધ થઈ ગયા સ્થિર થઈ ગયા. એક ધારું યોગીચરણ સ્વામી સામે જોઈને સાંભળી જાય યોગીચરણ સ્વામી ખબર નહોતી એ તો નીચું ગાઈને ગાતા હતા. અને પછી એના બે મિત્રોને બહાર પડ્યા અને બોલાયા કે સુન એમ કહીને સુન આમ સંભળાયું તો બે જણા પણ સંગીતના બહુ જાણકાર હતા એ બંને આમ જોઈ રહ્યા કે ઓહો શું ગાય છે કે આ સાધુ દેખાય છે સામાન્ય પણ આટલી બધી વેરાયટી એની પાસે છે આવા આલાપ લઈ શકે છે આટલા ઊંચા સ્વરે ગઈ શકે છે. એટલા બધા પ્રભાવિત થયા ને ઊભા થઈ અને બાણું ખોલી અને સામે કાર્પેટ ઉપર પલાઠીવાળી નીચે બેસી ગયા કે સ્વામી રેકોર્ડિંગ તો ફિર કરેંગે કુછ અચ્છા સુનાઓ. તો યોગીચરણ સ્વામીએ સંત પરમહિતકારી જગતમાં અહીં સંત પરમહિતકારી સંભળાયું અને પ્રેમથી આખું કીર્તન સાંભળ્યું કે સ્વામી આપ તો દો કસેટ કે લીએ આયે હૈ લેકિન જીતની કસેટ કરની આપ કરો મેં ચાર્જ નહીં લુંગા. સંત પરમહિતકારી જગતમાં સંત પરમહિતકારી એમ કે રે લોલ ગાતા હશે કે પણ ખુશ થઈ ગયા. અને પછી તો એમને બહુ ભાવ થઈ ગયો અત્યારે પણ ખૂબ આપણા સારા ગુણભાવી છે અને સ્વામી બાપાના પણ દર્શન કરવા જ્યારે સ્વામી બાપા મુંબઈ હોય ત્યારે અવશ્ય એક વખત દર્શન કરવા માટે આવે છે. કલ્યાણજી આનંદજીને જ્યારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો 1991 સાલમાં અને જાહેર થયું દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાંથી કે કલ્યાણજી આનંદજીને પદ્મશ્રી એવોર્ડ આપીએ છીએ બંને જણા ખુશ થઈ ગયા. પણ બંને જણાને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અપાર આદર ભાવ છે એટલે સીધા જ દાદર મંદિરે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી અમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. સાંઈ બાપાએ ઠાકોરજીને હાર મંગાવ્યા એમને પહેરાવ્યા ખૂબ આશીર્વાદ આપ્યા. પછી એ કે સ્વામી પદ્મશ્રી તો અમને જ્યારે મળશે ત્યારે પણ અમારી ઈચ્છા છે કે આ નિમિત્તે અમારા બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા ગાયકો વગાડનારા એક્ટર એક્ટ્રેસીસ બધા અમને એમ કહે છે કે કલ્યાણજી એક પાર્ટી દે દો એક પાર્ટી અભી ન્યૂઝ આયે હૈ તો અભી એક દે દો ઓર પદ્મશ્રી લેને કે બાદ દૂસરી પાર્ટી દેના બધા બે પાર્ટી માગી એમની પાસે. સ્વામી કે સારું તમારે સંબંધ છે અને બધાને લાગણી છે તો બે પાર્ટી આપી દો. એ કે નહીં પદ્મશ્રી પછીની પાર્ટી વખતે તમે કદાચ અહીં નહીં હો અત્યારે તમે અહીંયા મુંબઈમાં છો તો આ પાર્ટીમાં તમે જાતે આવો. સ્વામી કે અમારે મર્યાદા હોય સભાની મર્યાદા હોય ત્યાં બધા તમારા મોટા મોટા માણસો આવ્યા હોય પાછા બહેનોને પાછળ બેસવાનું થાય અમે બેઠા હોય એટલે વળી એમાં કોઈને ગમે ન ગમે કારણ કે બધા મોટા ઘરના હોય ભણેલા હોય બીજા અનેક પ્રકારની વિચારધારા ધરાવતા હોય. સ્વામી કે અહીંથી તમને આશીર્વાદ આપી દઈએ છીએ કે ના ના સ્વામી તમે આવો ના આવો. અને પરાણે સ્વામીને કલ્યાણજી આનંદજી એમના ઘરે લઈ ગયા અને એમના જ ઘરના બેકયાર્ડમાં આખું ફંક્શન હતું અને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સારામાં સારા ગાયકો વગાડનારા એક્ટર ને એક્ટ્રેસીસ બધા હાજર હતા. અને તે વખતે વિવેક સાગર સ્વામી હિન્દીમાં પ્રવચન કર્યું શરૂઆતમાં ધૂન પ્રાર્થના કીર્તન થયેલા અને પછી કલ્યાણજી આનંદજીએ હાર તોરા બાપાને કર્યા સ્વામી એમને હાર પહેરાવ્યા. કલ્યાણજીએ 5 મિનિટ પ્રવચન કર્યું આનંદજી 5 મિનિટ બોલ્યા બાપાનો મહિમા કયો પછી સ્વામી આશીર્વાદ શરૂ કર્યા. સ્વામી તો હિન્દી બોલે છે એ પરફેક્ટ નહીં તો બોલતા નથી હવે આ બધા સામે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા ખેર ખાઓ એ તો હિન્દી કેવું બોલતા હોય અને સ્વામીએ તો એકદમ ભગવાનને સંભાળીને હિન્દી બોલવાનું ચાલુ કર્યું. એમાં હમણાં જે આપણે પ્રસંગ સાંભળ્યો જે ગ્વાલિયરના ગવૈયાઓ જૂનાગઢ આવ્યા હતા અને પ્રેમાનંદ સ્વામીનું સંગીત સાંભળ્યું એ આખો પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજે આ સભામાં જાતે કીધો
અને પછી એકદમ ચાલુ પ્રવચન કે સ્વામી કે પ્રેમાનંદ સ્વામી જેવું ગાતા એવું અમારું આ યોગીચરણ ગાય છે. યોગીચરણ એક કીર્તન ગાવ કે ચાલુ પ્રવચન હે. તો યોગીચરણ સ્વામી કે અત્યારે કયું કીર્તન ગાવું? ત્યાં હાર્મોનિયમ નહીં, કઈ તબલા નહીં, કશું હતું નહીં. તો અંદરથી પેલું બેબી હાર્મોનિયમ હોય ને, કલ્યાણજીના છોકરાનું હશે આવડું નાનું બેબી હાર્મોનિયમ, એ કોક લઈ આવ્યું, એની ઉપર સૂર સેટ કરી. અને એ યોગીચરણ સ્વામી એક વખતે સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી એ કીર્તન ગાયું, આલાપને સૂર જબરજસ્ત, અને બધા એટલા રાજી થઈ ગયા. કલ્યાણજી સભામાંથી ઊભા થઈને યોગીચરણ સ્વામીને ઊભા કરીને ભેટ્યા અને પછી માઇક ઉપર બોલ્યા કે આવો એક ગાયક જો બોલિવૂડમાં હોય તો કરોડો રૂપિયા કમાય, આવો ગાયક જો અત્યારે બોલિવૂડમાં હોય તો કરોડો રૂપિયા કમાય. અને એ યોગીચરણ સ્વામી તમે જો તો પ્રમુખ સ્વામી મહારાજની સેવક તરીકે અત્યારે દાસ ભાવે રહે છે. આવા તો 500 સંતોના આખ્યાનો છે. આ વિવેક સાગર સ્વામીના પ્રવચનો આપણે સાંભળીએ છીએ. વિવેક સાગર સ્વામીએ 74માં ન્યુયોર્કમાં ત્યાં મેડિસન પેલું આપણે હોલ છે ત્યાં પ્રવચન કર્યું, અને જૈન આચાર્ય સુશીલ કુમારજી આમ સામે બેઠેલા. એટલા બધા વિવેક સાગર સ્વામીની વિદવત ભરી વાણીથી પ્રભાવિત થઈ ગયા, પ્રવચન પતિને દોડીને સ્ટેજ ઉપર આવ્યા. અને સુશીલ કુમારજી વિવેક સાગર સ્વામીને કે મને તો એમ થાય છે કે તમારા જેવા વિદ્વાનને મેં કોઈ દિવસ સાંભળ્યા નથી, અને હું અંદરથી છાતી ઠોકીને કહી શકું કે પ્રમુખ સ્વામી મહારાજ પછી તમે ગાદી ઉપર આવશો. આવું એ બોલ્યા. અને વિવેક સાગર સ્વામીને તો જેના સાંભળવામાં મોટો અપરાધ થઈ ગયો હોય અને પોતાથી મોટો ગુનો થઈ ગયો કે ઓહો મારા ગુરુ વિશે હું કઈ રીતે સાંભળી શકું. સુશીલ કુમારજીને કે જો સુશીલ કુમારજી તમારાથી આવું બોલાય પણ નહીં અને મારાથી આવું સંભળાય પણ નહીં. હું તમને એક વાત કહું કે રાવણની સભામાં જ્યારે અંગદે પગ રોપ્યો અને કોઈથી પગ ખસ્યો નહીં, રાવણ પોતે પછી ઊભા થયા અને પછી કીધું લાવો હું એમનો પગ ખસેડું, ત્યારે અંગદે એમને કીધું કે મારો પગ શું કામ પકડો છો, હું તો એક સેવક છું રામનો, રામના પગ પકડો તો તમારું કલ્યાણ થઈ જશે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે સોનાના પથ્થરમાં ખાનારા છે, ચાંદીના પથ્થરમાં ખાનારા છે, રૂપાના પથ્થરમાં ખાનારા છે, અને હું તો છેલ્લી કક્ષાનો છિપ્પર ઉપર ખીચડી નાખીને ખાનારો છું. મારી કક્ષા એવી છે તમારાથી આવું બોલાની મારથી સંભળાય નહીં. હવે જો આટલા વિદ્વાન છે, દેશ પ્રદેશમાં આવા પ્રવચનો કર્યા છે, અને કેટલી મોટી સંપ્રદાયની સેવા કે પ્રગટની ઓળખાણ હજારો અને લાખો મુમુક્ષુને કરાવી છે, પણ આમ દાસ ભાવે પ્રમુખ સ્વામી મહારાજ પાસે રહે છે. તો આવા સંતો જે શ્રીજી મહારાજના વખતમાં નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી હતા, એવા સંતો આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને જોવા મળે છે. એટલે આપણને બધા એ કપડામાં દેખાય છે અને હરતા ફરતા એમને એમ દેખાય છે. ઘણાને બહાર તો હોય કે સ્વામિનારાયણના સાધુને શું, તો કે માળા ફેરવે સવારે, પછી આરતી કરે, પછી કથા કરે, અને પછી બપોરે આમ કંઈક જમવાનું ટાઈમ થાય એટલે લાડુ જે બનાવે બે ખાઈને દાળ પીને બપોરે આમ ઊંઘી જાય 2 કલાક, અને પછી સાંજે ઉઠીને ગામમાં 2 જગ્યાએ પધરામણી કરી સભા કરીને રાતે ચેષ્ટા ભરીને હોઈ જતા હશે. આ ભક્તિ સંબંધી ક્રમ બરોબર છે, પણ વચ્ચે વચ્ચે જે સ્વામિનારાયણના સાધુ કામ કરે છે એ આજે ભારત વર્ષમાં કે આંતરરાષ્ટ્રીય કક્ષા ઇન્ટરનેશનલ સારા સારા પ્રોફેશનલ્સ નથી એ વર્ક આપી શકતા. આ દિલ્હીનું અક્ષરધામ તમે જોયું, તમારામાંથી કેટલા બધા અક્ષરધામ જોયું છે? દિલ્હીનું આંગળી ઊંચી કરો. બહુધા આપણે જોયું છે, 90%. એ દિલ્હીનું અક્ષરધામ, એની જે આર્કિટેક્ચરલ ડિઝાઇન છે, એ જે વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર પ્રમાણે મંદિર તૈયાર થયું છે, આખું જે 110 એકર ઉપર જે કેમ્પસ પથરાયેલું છે, એની પાછળનું જે માસ્ટર બ્રેઇન કે એક્ઝિબિશન અહીં મૂકવું, પછી આ તળાવ અહીં મૂકવું, નારાયણ સરોવર અહીં મૂકવું, પ્રદક્ષિણા આટલી કરવી, પ્રદક્ષિણામાં આવી રીતે 3 દિશામાં પાણી મૂકવું, આટલા બગીચા કરવા, આવું યોગી હૃદય કમલ કરવું, આ પ્રેમવતી ફૂડસ્ટોલ આટલો કરવો, આ સાઇઝનો કરવો, આવી ડિઝાઇન કરવી, આ મૂર્તિનું સ્થાન અહીંયા મૂકવું, એ આખો જે 110 એકર જમીન ઉપરનો લેઆઉટ છે અને એનું પ્લાનિંગ છે, એ અમદાવાદના આપણે શ્રીજી સ્વરૂપ સ્વામી છે એમણે કરેલો છે. હવે એ સામાન્ય 5 કે 7 ચોપડી ભણેલા છે અને 1970માં એ નાના હતા, 12 વર્ષના, ત્યારે યોગીજી મહારાજને આફ્રિકાથી સાધુ બનવા માટે લઈ આવેલા, અને 12 વર્ષની ઉંમરે યોગીજી મહારાજ પાસે સાધુ થયેલા. પણ સેવાની ભાવના અને ભક્તિ, તો મોટા પુરુષના આશીર્વાદને દ્રષ્ટિ તે આવું મોટું કામ એની પાસે કરાયું. હવે આ વાત સાંભળીને તમે ઘરે જઈ અને ખાલી વિચાર કરજો કે આપણે સંડાસ બાથરૂમનું બાયણું અહીંથી બંધ કરીને આ ચોકડી બહાર પણ બાયણું આ બાજુ પાડવું હોય તો કેવું, તો ઘરમાં 5 જણા બે મહિના ગોષ્ઠી કરશો ને તો મેળ નહીં પડે. એક ચોકડી કરવાની હોય તો એ ઘરમાં મહિનો જતો રહે છે, 15 દાડા મજૂરને હોતા જતા રહે છે, એમાં 2 દાડા કડિયા રજા રાખે એટલે અઠવાડિયે કામ પતે. એક ચોકડી પાડતા તમારે 2 મહિના થઈ જાય છે ઘરમાં, થાય છે કે નહીં? અને અક્ષરધામ પ્રમુખ સ્વામીએ 5 વર્ષમાં ઊભું કરી દીધું. એ સંતોની સક્ષમ ટીમ એ ઊભી કરવી એ કોઈ સહેલી વસ્તુ નથી. તો જો આવા સંતો છે
પ્રમુખ સ્વામી મહારાજ પાસે હતા. આપણે બે ચાર સંતોની વાતો કરી, પણ આવા સેંકડો સંતો એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અને એમની ઈચ્છાથી આજે દેશ પ્રદેશમાં ઉત્તમ કાર્ય કરે છે, અને હજારો અને લાખો લોકોને ભગવાનમાં શ્રદ્ધા આ સંતોની વાણીથી અને વર્તનથી થાય છે. એ સમાજની મોટામાં મોટી સેવા છે. આપણે જેમ વાત કરી કે સમાજમાં કંઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ખોટ નથી, એન્જિનિયરની ખોટ નથી, ડૉક્ટરની ખોટ નથી, બધા જથ્થાબંધના ભાવમાં છે. હમણાં બરોડામાં સિવિલ એન્જિનિયર્સ થયેલા જે બધા લોકો હતા, એ લોકોને બેરોજગારી હતી, નોકરી નથી, તો સરકાર સામે પ્રોટેસ્ટમાં એ લોકોએ બુટ ફૂટપાથ ઉપર બેસીને બુટ પોલિશ કરવાનું નક્કી કર્યું, સરકારને કહેવા માટે કે અમને કંઈક નોકરી આપો. તે 4000 સિવિલ એન્જિનિયર બરોડામાં બુટ પોલિશ માટે બેઠેલા. એટલે એન્જિનિયરોનો કોઈ તોટો નથી. અમને ઘણી વખત કહે છે પ્રમુખ સ્વામી મહારાજને લોકો કહેવા આવે છે કે તમે ડૉક્ટરને એન્જિનિયર થયેલા અને સાધુ બનાવો તો સમાજમાં એટલા પ્રોફેશનલની ખોટ છે, એટલે પણ જે છે એને જ પહેલાં નોકરી આપો. આ 4000 ખાલી બરોડામાં 4000 સિવિલ એન્જિનિયરો બુટ પોલિશ કરવા બેઠેલા કે નોકરી નથી, તો બીજાની તો ક્યાં વાત ગઈ, અમદાવાદની, મુંબઈની, ચેન્નાઈની. તો કહેવાનું શું છે કે જો આવી રીત, એટલે એની તો ખોટ નથી, ખોટ ચારિત્રવાન સમાજની છે. ડૉક્ટર ચારિત્રવાન હોય, જજ ચારિત્રવાન હોય, એન્જિનિયર ચારિત્રવાન હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચારિત્રવાન હોય, તો હવે કોઈ વધારે હોસ્પિટલોની જરૂર નથી, હવે કોઈ વધારે શૈક્ષણિક સંસ્થાઓની જરૂર નથી. છે એટલી બહુ બસ છે, જો પ્રામાણિકપણે ચાલે ને તો ઘણી બધી વધારે છે. આ ગયા વર્ષે ગુજરાતમાં લગભગ 5-7 MBA કોલેજો બંધ થઈ. કેમ? તો કે વિદ્યાર્થીઓ નથી. BCA કોલેજો કેટલી બંધ થઈ ગુજરાતમાં? 5-7 તો અમને ખ્યાલ છે ગયા વર્ષે બંધ થઈ. કેમ? તો કે વિદ્યાર્થીઓ નથી. એટલે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટો હવે બંધ કરવી પડે છે, એટલી બધી વધી ગઈ. કારણ કે એ પણ બહુ મોટી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે ને હવે તો. ઇટ ઇઝ અ બિગ ઇન્ડસ્ટ્રી, વન ઓફ ધ ગ્રીનેસ્ટ ઇન્ડસ્ટ્રી ઇન ધ વર્લ્ડ એજ્યુકેશન. બીજેમાં તો ઉધારી ચાલે, આમાં તો ઉધારી ના ચાલે. મંગળસૂત્ર વેચીને છોકરાની ફી ભરવી પડે એકવાર, આમાં કોઈ ઉધારી નહીં. એટલે ઇટ ઇઝ અ ગ્રીન ઇન્ડસ્ટ્રી. એમાં બધા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને વધારે રસ પડ્યો છે, તો એ બધી વેચવા કાઢવી પડે છે. એટલે ટૂંકમાં કહેવાનું શું કે એની બધાની ખોટ નથી, ખોટ ચારિત્રવાન સમાજની છે. જો પ્રામાણિક અને ચારિત્રવાન સમાજ તૈયાર થાય તો સારામાં સારું બધું તંત્ર ચાલે એમ છે. તો જો કહેવાનું શું છે કે એ સમાજ પ્રમુખ સ્વામી આ સંતો દ્વારા તૈયાર કરાવે છે, એટલે સમાજની મોટામાં મોટી અને ઉત્તમમાં ઉત્તમ સેવા સંતો કરે છે. કારણ કે એ સમાજ આ સંતો દ્વારા તૈયાર કરાવે છે. એટલે આવો સંત સમાજ એ શ્રીજી મહારાજના સાનિધ્યમાં હતો. આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આવો સંત સમાજ આપણને જોવા મળે છે કે સર્વે ગુણે સંપન્ન અને સર્વ પ્રકારની કાર્યશક્તિએ કરીને પણ સંપન્ન, ત્યારે આવું સમાજમાં ઉત્તમ કાર્ય ચાલે છે. આપણને આપણે બે દીકરાનું ધ્યાન રાખતા એને મોટા કરતા કેટલી તકલીફ પડે છે. તો પ્રમુખ સ્વામી અમને 770 સંતોને ભેગા રાખે છે, એમનું ઐશ્વર્ય નહીં. તમારા તો બે છોકરા તમારા જ જણેલા, તમારા જ ઉછરેલા, તમારું જ ભણતર, તમારું જ શિક્ષણ, તમારું જ લોહી, તોય મોટા થાય ત્યારે તમને ગાંઠતા નથી. અને 770 સંતો બધાનો ઉછેર જુદો, બધાની રહેણી કહેણી જુદી, જુદા પ્રકારના પ્રાંતમાંથી ને કલ્ચરમાંથી આવ્યા હોય, આદિવાસી વિસ્તારમાંથી આવ્યા હોય ને અમેરિકામાંથી આવ્યા હોય, ઓછું ભણેલા હોય, અભણ હોય કે વધારે ભણેલા હોય, એ બધાને એક પ્રેમના તાંતડે પ્રમુખ સ્વામી મહારાજ બાંધી રહ્યા છે. એ મોટું એમનું ઐશ્વર્ય નથી? બહુ જ મોટું ઐશ્વર્ય છે. તો એ જો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની આ એક બહુ મોટી વિશેષતા છે. તો શ્રીજી મહારાજ સંત વત્સલ હતા, અને એ સંત વત્સલપણાના દાવે એવો સંત સમાજ એમનો ઊભો થયેલો, એવો સંત સમાજ આજે ઊભો મળ્યો, તૈયાર થયો છે. શ્રીજી મહારાજના વખતમાં જેવા સંતો નિર્વાસનિક હતા, એવા સંતો આજે નિર્વાસનિક આપણને જોવા મળે છે. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી વિશે વાત કરી છે કે આ બ્રહ્માનંદ સ્વામી છે એ અમારા જતિ છે, કહેતા એ ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી છે. હવે બ્રહ્માનંદ સ્વામી તો પોતે પૂર્વાશ્રમમાં લાડુદાન ગઢવી પૂર્ણ રીતે રજોગુણે યુક્ત હતા, બધા જ પ્રકારના વસ્ત્રો અને અલંકાર પોતે પહેરતા, અને રાજાશાહી ઠાટથી પોતે રહેતા, અને રાજકવિ તરીકે પૂજાતા. મોટા મોટા રાજ દરબારોમાં પોતે પોતાનું કવિત્વ રજૂ કરી, અને લોકો રાજાઓ એમને સોને મળતા. એવા બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે સાધુ કર્યા, અને કેવા સાધુ કર્યા, તે પોતે પેલી ઘોડી શાંત કરી દીધી. આખો પ્રસંગ આપણે સાંભળીએ, ઘોડો શાંત કરી દીધો, અને મહારાજે એમના વચનામૃતમાં વખાણ કર્યા કે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી છે, આ અમારા જતી છે. તો કેવું રજોગુણી જીવન હતું, ત્યાંથી એને કેવા બ્રહ્મચારી બનાવી દીધા. તો શ્રીજી મહારાજના સંકલ્પે, એમના આશીર્વાદથી, એમના રાજીપાથી સંતો આવા નિર્વાસનિક થતા, એવા સંતો આજે આપણને જોવા મળે છે. પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના આપણને બોચાસનમાં દર્શન થાય છે.
એ આફ્રિકાથી અહીંયા સાધુ થવા માટે આવેલા ત્યારે કોઈ પ્રકારની બીજી સેવા વિશેષ એમને ફાવતી નથી, કારણ કે કોઈ દિવસ કરેલું ના હોય. યોગીજી મહારાજ કહેવાય તમારે રસોડાની સેવા કરવાની, હરિભક્તોને રસોઈ કરીને જમાડવાની. પ્રાઇમસ પેટાવતા નહોતું આવડતું, પણ યોગીજી મહારાજની આજ્ઞાથી એમને આ સેવા શરૂ કરી. હી વોઝ અ ગ્રેજ્યુએટ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ ઇન આફ્રિકા, અને ત્યાંથી એ સાધુ થવા માટે આવે. ને યોગીજી મહારાજ કે તમારે સ્ટવ ચાલુ કરીને એમાં સવારે ચા, સાંજે ઉકાળો, અને બપોરે રાત્રે બે ટાઈમ હરિભક્તોને રસોઈ કરીને જમાડવાની. હવે શું ભણીને આવ્યા તને શું સેવા સોંપી, મગજ ફરી જાય કે નહીં? પણ ના, યોગીજી મહારાજની આજ્ઞા મને ભ્રમરૂપ કરવા માટે છે એમ સમજીને શ્રદ્ધાથી સેવામાં મંડ્યા. તો આજે જ્યારે જ્યારે સંપ્રદાયમાં સેવા સંબંધી નાનામાં નાનો બાળક પ્રવચન કરતો હોય કે મોટા સાધુ વાત કરતા હોય, પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને અવશ્ય યાદ કરે. 1985 સારંગપુરથી અમદાવાદ ત્યાગવલ્લભ સ્વામી આનંદ સ્વરૂપ સ્વામી બધા ગાડીમાં જતા હતા. આનંદ સ્વરૂપ સ્વામીએ ત્યાગ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે આટલી સેવા કરી અને યોગીજી મહારાજને રાજી કર્યા, તો આ સેવાથી તમને જીવનમાં લાભ શું થયો? ત્યારે ત્યાગ સ્વામી તો એકદમ ભક્ત હૃદય, આમ આંખ બંધ કરી એમની સ્ટાઇલ પ્રમાણે આંખ બંધ કરીને હાથ જોડીને કે બસ મહારાજે મધ્યના 63માં વચનામૃતમાં કીધું છે કે આપણે અંતરમાં જીવમાં બહુ બળ રહે, ભજન ભક્તિ કરવાની વધારે શ્રદ્ધા જાગે, એટલો સેવાનો લાભ થયો. ત્યારે આનંદ સ્વરૂપ સ્વામી કે સ્વામી એ તો મહારાજના શબ્દો છે અને તમને એનો અનુભવ થયો એ વાત બરોબર છે, એની ના નથી, પણ તમને જે અનુભવ થાય છે અત્યારે એ તમારા શબ્દોમાં તમે વર્ણન કરો. ત્યારે આ 1985 સાલની વાત છે, પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી બોલ્યા કે મને અંતરમાં પંચ વિષયના સંકલ્પ જ નથી થતા. આ જતી પણ શું કહેવાય કે મને અંતરમાં પંચ વિષયના સંકલ્પ જ નથી થતા. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીને આપણે સાંભળ્યા છે કે નહીં? સ્વામી કે ડોક્ટર સ્વામીનો એક એક શબ્દ લાખ લાખ રૂપિયા આપતા મળે નહીં, ડોક્ટર સ્વામીની નાભીમાંથી અવાજ આવે છે. સ્વામી કે આ બધા સદગુરુ સંતો બેઠા છે, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેક સાગર સ્વામી, સ્વામી કે આ બધા સંતો યોગી મહારાજને સેવ્યા છે, યોગી મહારાજને રાજી કર્યા છે, અને યોગી મહારાજ રાજી થયા છે, તો એ જે બોલે છે એમના મારીને જોગી મહારાજ જ બોલે છે. આવી આપણા સદગુરુ સંતો વિશે સ્વામી બાપાએ વાત કરી છે. તો જો કહેવાનું શું કે મહારાજના વખતમાં એવી સ્થિતિ પામેલા સંતો હતા, આજે પણ એવી આધ્યાત્મિક સ્થિતિ પામેલા સંતો આપણને સાક્ષાત આપણી સામે દેખાય છે, ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે આપણા ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજ છે. નહીં તો આવો સંત સમાજ સર્વે ગુણે વિભૂષિત અને સર્વ કાર્યશક્તિએ સંપન્ન એ આપણને કોઈ દિવસ જોવા મળે નહીં. તો આવી રીતની એક વિશેષતા એ શ્રીજી મહારાજના વખતમાં હતી, આજે પણ એ વિશેષતા આપણને જોવા મળે છે. અને એટલે શ્રીજી મહારાજના વખતમાં બધા ધર્માચાર્યો, મોટા મોટા મહામંડલેશ્વરો, એમને શ્રીજી મહારાજ માટે અપાર આદર હતો, એમ આજે પણ મોટા મોટા મંડલેશ્વરો, મોટા મોટા ધર્મગુરુઓ, એને પ્રમુખ સ્વામી મહારાજ માટે અપાર આદર છે. એ આદર એમને એમ નથી સંપન્ન થતો. બીજા લોકો તો વખાણ કરે, પણ પોતાના જ ફિલ્ડના પોતાને સમકક્ષ પ્રોફેશનલ હોય અને એ પણ સેમ બેચના હોય એની પાસેથી વખાણ મેળવવાને એ વેરી ઘાવ વખાણ એવું થઈ જાય. હા, એ બહુ અઘરું છે. કોક વખત સ્પોર્ટ્સમેન સ્પિરિટથી ન્યૂઝ કોન્ફરન્સમાં કે પ્રેસ કોન્ફરન્સમાં બોલી જાય, પણ અંતરથી એ માનવું સચિન તેંડુલકર લારાના વખાણ કરે, લારા સચિનના વખાણ કરે, એ ન્યૂઝ કોન્ફરન્સમાં કદાચ ચાલે, કદાચ થોડી ઘણી ભાવનાએ હોય, પણ આમ દિલથી હૃદયથી માની જવું એ કોઈ સહેલી વાત નથી. શ્રીજી મહારાજના વખતમાં આવી રીતે રહેતું. દ્વારકાપીઠના જે શંકરાચાર્ય હતા, એક વખત શ્રીજી મહારાજના વખતની વાત છે, ત્યાં ગોંડા ગયેલા ઉત્તર પ્રદેશમાં. એ ગોંડા એટલે શ્રીજી મહારાજ જે છપ્પૈયામાં જન્મ્યા એનો જે જિલ્લો લાગુ પડે એ ગોંડા જિલ્લો. તો ત્યાં ગોંડા ગયેલા, ત્યાં એક બહુ જ વિદ્વાન મોટા રહેતા રામદત્ત પાંડે, એમને મળવા માટે શંકરાચાર્યજી ત્યાં સ્પેશિયલ ગયેલા. ચારેય વેદના ભણેલા હતા રામદત્ત પાંડે. એમની પાસે બેઠા બે ત્રણ દિવસ, બંને મહાપુરુષો એકબીજા સાથે રહ્યા, બધો વાર્તાલાપ થયો. છેલ્લે રામદત્ત પાંડેએ શંકરાચાર્યને પ્રશ્ન પૂછ્યો કે આપ ગુજરાત મેં સે આયો હો, કે તમે ગુજરાતમાંથી આવ્યા છો, તો હમને સુના હે કે વહાં સ્વામિનારાયણ કરકે કોઈ ભગવાન પ્રગટ હુએ હૈ ઓર લોગ કહેતે હૈ કે વો અચ્છા ધર્મ માર્ગ ચલાતે હૈ, એટલે કે લોકો એમ કહે છે કે બહુ સારો ધર્મ માર્ગ ચલાવે છે, તો તમે તો ગુજરાતમાં ત્યાં દ્વારકામાં રહો છો અને શંકરાચાર્ય છો, તો તમારો અભિપ્રાય સ્વામિનારાયણ માટે કેવો છે? ત્યારે દ્વારકાપીઠના શંકરાચાર્યએ રામદત્ત પાંડેને વાત કરેલી કે ઓહો, સ્વામિનારાયણે તો હિન્દુ ધર્મને પુનર્જાગ્રત કરી દીધો છે, એમણે તો શાસ્ત્રમાં લખ્યું એવું બ્રહ્મચર્ય વ્રત પોતે પાળે છે અને પોતાના સંતો પાસે પડાવે છે. સ્ત્રી અને ધનના ત્યાગી સંતો શાસ્ત્રમાં વાત હતી એ આજે સાક્ષાત એમને મૂર્તિમાન સમાજમાં ફરતા મૂક્યા છે.
શાસ્ત્રમાં એકાંતિક ધર્મ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો છે, એવો એકાંતિક ધર્મ એમણે પૃથ્વી ઉપર આ સંતો દ્વારા સ્થાપન કર્યો છે. અને ઓહો, એનાથી મોટી વાત કે કેટલી મર્યાદા પ્રમાણે સ્વામિનારાયણની સભા બેઠી હોય, પુરુષો પુરુષોના સ્થાને, મહિલાઓ મહિલાઓના સ્થાને, એવી રીતે પૂર્ણ રીતે મર્યાદા પ્રમાણે એ સભા બેઠી હોય, આવું તો સ્વામિનારાયણના સાનિધ્યમાં જોવા મળે છે. માટે સ્વામિનારાયણે તો હિન્દુ ધર્મની વાટ એ પુનઃ પ્રજ્વલિત કરી દીધી છે. એમ કરતા શંકરાચાર્યજીએ એ સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ મહિમા રામદત્ત પાંડે પાસે ગાયેલો, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે પણ મોટા મોટા ધર્મગુરુઓને અપાર આદર થાય છે. અને એ જ્યારે ધર્મગુરુઓને થાય ને, ત્યારે એ વાત આપણને સાચી મનાય, કારણ કે એ માર્ગે જે ચાલ્યા હોય ને, એ માર્ગે થોડા ઘણા ચાલ્યા હોય ને, એ વખાણ કરે ને એ બરોબર છે. બાકી એમને કોઈ વખાણ કરે, આપણે અત્યારે બધા ભેગા થઈ અને સચિન તેંડુલકરના વખાણ કરીએ તો છાપામાં આવે? મોટા આપણે અહીંયા એન્જિનિયર, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે બધા જજ સાહેબો બેઠા છે, આપણે વખાણ કરીએ સચિનના, છાપામાં આવે? પણ સુનિલ ગવાસ્કર એક સ્ટેટમેન્ટ આપે કે અકોર્ડિંગ ટુ મી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન એન્ડ આઈ કમ્પેર હિમ વિથ બ્રેડમેન. સચિન ખાટલું આટલું બોલે સુનિલ ગવાસ્કર કે મારી દ્રષ્ટિએ બહુ મહાન બેટ્સમેન છે, હું એને બ્રેડમેન સાથે કમ્પેર કરી શકું, આવું બોલી જાય સુનિલ ગવાસ્કર. તો બીજે દિવસે ઓલ ઓવર વર્લ્ડ સ્પોર્ટ્સ પાના ઉપર ટાઇટલ પેજમાં છપાય કે સુનિલ ગવાસ્કર આવું બોલ્યા સચિન વિશે. અને આપણે બધા અત્યારે હજાર બેઠા છીએ, બધા ભેગાથી બૂમો પાડીએ કશું આવે, કારણ કે આપણે માર્ગે ચાલ્યા નથી. આપણે દિવાલ ઉપર ચોકથી પેલા કોલસાથી ત્રણ સ્ટંપ દોરીને રમવાનું હોય એટલે ફેર પડે. એમ આવા મોટા ધર્માચાર્યો એ ત્યાગના માર્ગે ચાલ્યા હોય, સંયમના માર્ગે ચાલ્યા હોય, ભક્તિના માર્ગે ચાલ્યા હોય, એ પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ આપે ને એ જુદી. 1985 માં 81 સાલમાં ભારત સાધુ સમાજને આમંત્રણ આપેલું પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં, અને મહાસાધુ સંમેલન કરેલું. અને તે વખતે હરિનારાયણજી ભારત સાધુ સમાજના મહામંત્રી, એ પોતે ત્યાં અગાઉથી તૈયારીઓને વ્યવસ્થા જોવા માટે આવેલા. અને પછી એક મીટિંગમાં બેઠેલા, એ કે સ્વામીજી ઇતને સારે સાધુ લોક દેશ પરદેશથી આ રહે હૈ, પૂરે ભારત મેં સે સબ આયેંગે, મેરે અંતર મેં એક વિચાર હૈ. બોલું વિવેક સાગર સ્વામી કે બોલીએ, ક્યાં વિચાર હૈ આપકે અંતર મેં? એટલે હરિનારાયણજી કે દેખો, મેરી ઇન્દિરા ગાંધી સે બહોત અચ્છી પહેચાન હૈ, તો ઇતને સારે સાધુ યહાં ઇકઠ્ઠે હોતે તો મેરે મન મેં યે હૈ કે સાધુ સમાજ કે ઉદઘાટન પરિષદ કે ઉદઘાટન સમારોહ મેં દીપ પ્રાગટ્ય કે લીએ પ્રમુખ સ્વામી મહારાજ કે સાથ મેં હમ ઇન્દિરા ગાંધી કો બુલાએ. હરિનારાયણજી કે વિવેક સાગર સ્વામી કે યે તો નહીં હો પાયેગા. હરિનારાયણજી કે ક્યો નહીં હો પાયેગા, અરે હમ ઇન્દિરા ગાંધી સે અભી ફોન સે બાત કર લેતે, હવે એ તો આખા ભારત સાધુ સંબંધ 1 કરોડ સાધુના ઉપરી, એને તો સીધા પ્રાઇમ મિનિસ્ટર જો રિલેશન હતા. અરે કે ક્યો નહીં હો પાયેગા, અભી બાત કર લેતે. વિવેક સાગર સ્વામી કે આપકી ઓર સે તો હો પાયેગા, લેકિન મેં યે બાત કરતા હું કે પ્રમુખ સ્વામી મહારાજ તો સ્ત્રી ઓર ધન કે ત્યાગી હૈ, વો તો સ્ત્રીઓ સે બાત નહીં કરતે હૈ, જાનબુજ કે ઉનકે સામને નહીં દેખતે હૈ, ઉનકે બારે મેં કુછ બાત નહીં કરતે. હરિનારાયણજી ઉભા થઈ ગયા, ક્યા બાત કરતે હો, પ્રમુખ સ્વામી મહારાજ એસા બ્રહ્મચર્ય વ્રત રખતે હૈ. વિવેક સાગર સ્વામી પછી બધા મહિમાની વાતો કરી કે અમારા સ્વામિનારાયણ ભગવાનને નિયમો આપ્યા છે, 200 વર્ષથી અમારા સંતો નિયમ પાળા છે, અને પ્રમુખ સ્વામી મહારાજ દેશ પ્રદેશમાં ફરજ ને એમની ઉંમર 61 વર્ષની થઈ, પણ એમના બ્રહ્મચર્ય જીવનમાં નિષ્કલંકપણું આપણને દેખાય છે. અને એ બધું મહિમા હરિનારાયણજીએ સાંભળ્યો, ઊભા થઈને પંચાંગ પ્રણામ કર્યા અને પછી બોલ્યા કે સ્વામીજી અબ હમારા મસ્તક ઉન્નત હો ગયા. કેમ કે સ્વામી હમ જબ દેશ પ્રદેશ જાતે હૈ, લોગ હમકો પૂછતે હૈ કે તુમારી ભારતીય સાંસ્કૃતિક પરંપરા મેં, તુમ્હારે ભારતીય સંત પરંપરા મેં એસી બાતે થી કે જો સંત હોતે હૈ વો અષ્ટાંગ બ્રહ્મચર્ય રખતે થે, તો આજ કોઈ સમાજ મેં ભારત વર્ષ મેં એસે સંત હૈ કે જો અષ્ટાંગ બ્રહ્મચર્ય રખ કે સમાજ મેં ઘૂમતે હૈ? જબ હમકો યે સબ પૂછતે થે તબ હમ નતમસ્તક હો જાતે થે ઓર મનોમન વિલાપ કરતે થે કે નહીં નહીં, આજ તો એસે ભારત વર્ષ મેં કોઈ સાધુ નહીં હૈ. લેકિન આજ પતા ચલા કે હમારે બીચ મેં યે રતન હૈ, પ્રમુખ સ્વામી મહારાજ એક રત્ન હૈ. અબ હમ પરદેશ મેં જાયેંગે, કોઈ હમકો પૂછેગા કે કોઈ હૈ તો હમ ઉનકો બોલેંગે ઉન્નત મસ્તક કરકે આવો ભારત મેં પ્રમુખ સ્વામી મહારાજ કે દર્શન આપકો કરાયેંગે. ખુશ થઈ ગયા. પછી કે છોડ દો ઇન્દિરા ગાંધી કો, પ્રમુખ સ્વામી દીપ પ્રાગટ્ય કરેંગે. વિવેક સાગર સાહેબ એ તો કહું છું ક્યારનું એ જ વાત કરું છું કે છોડ દો ઇન્દિરા ગાંધી કો, પ્રમુખ સ્વામી દીપ પ્રાગટ્ય કરી દેંગે. તો કે બહુ એમાં આવી ગયું બધું ક્યાં છે. આમ ખુશ થઈ ગયા. ત્યારથી અમને સંસ્થા માટે એકદમ અહોભાવ થઈ ગયો.
અને પ્રમુખ સાંઈ મહારાજ માટે એકદમ અહોભાવ થઈ ગયો. તો જો દેશ પરદેશમાં સંતો એમને આટલો ભાવ થાય છે. સુશીલ કુમારજી જૈનાચાર્ય હતા અને વર્લ્ડ રિલિજન કોંગ્રેસની સ્થાપના એમણે કરી છે. વર્લ્ડ રિલિજન કોંગ્રેસના પોતે ફાઉન્ડર ચેરમેન હતા અને પ્રોફાઉન્ડ સ્પીકર, જબરજસ્ત વક્તા હતા. આમ 50,000 મેદની બેઠી હોય અથવા તો આમ 500 માણસની એકદમ વિદવત મેદની બેઠી હોય પણ એને આમ રંજન કરાવી શકે એટલા સારા પોતે વક્તા, એટલા વિદ્વાન. પણ એ સુશીલ કુમારજી 1992 યોગી શતાબ્દી મહોત્સવમાં આવ્યા અને ત્યાં યુવા પ્રદર્શન જોયું, બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ બધું પ્રદર્શન જોયું, બાલનગરીમાં ફર્યા, 212 સ્વયંસેવકોને મળ્યા. એ લોકો જે રીતે બધું મહોત્સવનું ધ્યાન રાખતા હતા, બાલનગરી સાચવતા હતા અને સેવા કરતા હતા, સાથે સાથે ભણવાનું પણ ચાલુ હતું. આ બધું બધા સેમિનાર અને કોન્ફરન્સીસ જોયા, સંતોને મળ્યા અને એ આખો ઉત્સવ જોયો અને અક્ષરધામ જોયું અને મંચ ઉપરથી અહોભાવથી બોલી ગયા કે આફ્ટર સીઈંગ ધીસ ફેસ્ટિવલ આઈ એમ સ્પીચલેસ વિથ ઇમોશન્સ. કે આ ઉત્સવ મેં જોયો ને, મારું આમ એટલો બધો અહોભાવ અંતરમાં પ્રગટ્યો, મને કોઈ શબ્દો જ મળતા નથી એનું વર્ણન કરવા. આઈ એમ સ્પીચલેસ વિથ ઇમોશન્સ. અને પછી જે વાક્ય બોલ્યા છે, અદ્ભુત બોલ્યા, એ કે આઈ હેવ ગોન અરાઉન્ડ ધ વર્લ્ડ મેની ટાઈમ્સ ઇન મોર ધેન 50 કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. દેશ પરદેશમાં હું ઘણો ફર્યો છું, દુનિયાના 50 દેશોમાં અનેક વખત ફર્યો છું, પણ આઈ કુડ ટેલ વિથ કોન્ફિડન્સ ફોર ધીસ વર્લ્ડ વન પ્રમુખ સ્વામી ઇઝ ઇનફ. આ દુનિયા માટે એક પ્રમુખ સ્વામી તો બહુ થઈ પડશે. હી વુડ જનરેટ થાઉઝન્ડ ઓફ પ્રમુખ સ્વામી એન્ડ અનબર્ડન ધ લોડ ઓફ ધીસ વર્લ્ડ. એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી પૃથ્વી ઉપર પેદા કરશે. આ બધા સંતો, કાર્યકરો, હરિભક્તો જે ચારિત્રવાન સમાજ તૈયાર કરે છે, એ પ્રમુખ સ્વામી પોતાનો અંશ તૈયાર કરે છે ને. એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી તૈયાર કરશે અને પૃથ્વી પર જે અનાચાર અને અધર્મનો ભાર છે એને દૂર કરશે, એનો મને વિશ્વાસ છે. આ સુશીલ કુમારજી એ 30,000 માણસની હાજરીમાં પોતે અહોભાવથી બોલેલા. ચિદાનંદ સ્વામી છે, દિવ્ય જીવન સંઘના ફાઉન્ડર ચેરમેન, અત્યંત તપસ્વી, વયોવૃદ્ધ, તપોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ સંત કહેવાય. અને ગીતા ઉપર જે બોલે છે, મોટા મોટા IAS ઓફિસર્સ સવારે 5 વાગે ત્યાં હરિદ્વારમાં કડકડતી ઠંડીમાં ઉઠીને નહીં ધોઈને હોલમાં આવીને બેસી ગયા હોય. શાર્પ 5 વાગે પ્રવચન શરૂ થાય, 5 માં 1 મિનિટે 92 બંધ થઈ જાય. આવા બુદ્ધિશાળી લોકો એમનો સમાગમ કરવા માટે રોકાય છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી અનાજ તો જમ્યા જ નથી, ફળાહાર જ કરે છે, ગંગાના ઠંડા પાણીમાં સ્નાન કરે છે. અત્યારે તો એમની ઉંમર લગભગ 95 કે 98 વર્ષની છે. અત્યારે તો પોતે ત્યાંથી દેહરાદૂન બીજા આશ્રમમાં શિફ્ટ થઈને ત્યાં પોતે બીમાર છે એટલે ત્યાં આરામ કરે છે. પણ એ ચિદાનંદ સ્વામી, એમને પ્રમુખ સ્વામી મહારાજ સાથે મુલાકાત થઈ અને સ્વામીશ્રીના નિયમ ધર્મ જાણ્યા અને પ્રમુખ સ્વામી મહારાજની રહેણી કેણી જાણી, પ્રમુખ સ્વામી મહારાજની સેવા અને ભક્તિ જાણી, એમના દ્વારા જે કાર્યો પૃથ્વી ઉપર થયા છે એ બધું જાણ્યું અને અંતરથી એમને અહોભાવ થઈ ગયો. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના આશ્રમમાં 87 સાલમાં પધાર્યા ત્યારે એમના સર્વે આશ્રમવાસીઓને ભેગા કરીને એમણે વાત કરેલી, બધા જ આશ્રમવાસીઓને ભેગા કર્યા અને પોતે કીધું કે આજે આપણા આશ્રમમાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણે આવી ગયા. આજે આપણા આશ્રમમાં બદ્રીનાથ અને કેદારનાથ બધું આવી ગયું, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના ચરણ આજે આપણા આશ્રમમાં પડ્યા છે, માટે આ પવિત્ર થઈ ગયું. અને પછી એ બોલ્યા કે આ બધી વાત, ઇન સીઈંગ સેઇન્ટ્સ લાઈક હિમ વન હેઝ સીન ધ લોર્ડ. આવા સંતના દર્શન થાય છે ત્યારે તમને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે એમ તમે માનજો. આવું ચિદાનંદ સ્વામી આવા આ માર્ગે આગળ વધેલા એ બોલ્યા. અને પછી છેલ્લે બોલ્યા કે આઈ એમ નોટ બિંગ ઇમોશનલ, આઈ એમ બિંગ ઓનેસ્ટ, કે હું એકદમ ભાવમાં આવી જઈ, ભાવાત્મક થઈને વાતો નથી કરતો, હું બહુ પ્રામાણિકપણે આ વાત કરું છું, સમજી વિચારીને વાત કરું છું. એમને આટલો બધો અહોભાવ. 91 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે એમને અમેરિકા CFI ઉત્સવમાં ખાસ પ્રવચન અને આશીર્વાદ આપવા માટે ખાસ બોલાવેલા, પોતે પધાર્યા હતા. અને સ્વામી બાપા એ વખતે એમનું શાલ ઓઢાડીને સન્માન કરેલું. બીજે વર્ષે 92 સાલમાં ધર્મવત્સલ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી બંને સંતો એમને હરિદ્વાર આમંત્રણ આપવા માટે ગયા કે પ્રમુખ સ્વામી મહારાજે ખાસ અમને મોકલ્યા છે. અને સ્વામીએ કીધેલું કે મારા વતી ચિદાનંદ સ્વામીને દંડવત કરજો. બંને સંતોએ દંડવત કર્યા અને ચિદાનંદ સ્વામી મળ્યા, મુલાકાત થઈને બેઠા તો એ ધ્યાનમાંથી જ હજી ઉઠેલા. બપોરે 3 થી 4 કલાક ધ્યાન કરે તો એ ધ્યાનસ્થ મુદ્રામાંથી ઉઠેલા અને પહેલી જ મુલાકાત આ બે સંતોને આપી. એ વખતે એમના સેવક સંત એમની માટે થોડું આમ ગરમ પાણી લઈને આવ્યા, જે રેગ્યુલર એ પોતે પીતા હશે ધ્યાન કર્યા પછી. પીધું અને પછી આમ લાઇટ ચાલુ થઈ ઓરડાની, તો પોતે શરીર ઉપર પેલી શાલ ગરમ ઓઢેલી હતી. સંતોએ સહેજે પૂછ્યું કે તમને આ ઊન છે, આ વુલન, તો શરીર ઉપર ડાયરેક્ટ ઓઢો છો તો તમને આમ કરડતું નથી? ઊન સીધી આપણે શરીર ઉપર પહેરે તો આપણે જરા કરડે, તો વચ્ચે કંઈક આમ પાતળું વસ્ત્ર તમે પહેરતા હો તો? ચિદાનંદ સ્વામી એકદમ મહિમાથી આંખ બંધ કરીને બોલ્યા
કે આ શાલ કોઈ સામાન્ય શાલ નથી, આ ગયા વર્ષે અમેરિકામાં મને પ્રમુખ સ્વામીએ જાતે શાલ ઉડાડી છે. અને ત્યારથી હું જ્યારે જ્યારે ધ્યાન કરવા બેસું છું ત્યારે મારું વસ્ત્ર, ઉપરનું વસ્ત્ર કાઢી અને આ શાલ ઉઢીને બેસું છું. પણ મને એવી પ્રતીતિ છે કે જ્યારથી આ શાલનો સીધો સ્પર્શ મારી ધ્યાન મુદ્રા વખતે મારા શરીરને થાય છે તો મારા મેડિટેશનમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે, મારા ધ્યાનમાં ઘણું બધું મને આગળ પ્રગતિ થઈ છે, એવો મને અનુભવ પ્રમુખ સ્વામી મહારાજ આ શાલ ઉઢાડીમાં થયો છે. જો કેટલો બધો અહોભાવ પ્રમુખ સ્વામી મહારાજ માટે છે. પાંડુરંગ આઠવલ્લે દાદાજી એ કાયમ પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેતા કે પ્રમુખ સ્વામીને ખિસ્સું જ નથી, પૈસા રાખે ક્યાં? પ્રમુખ સ્વામીના વસ્ત્રમાં ક્યાંય ખિસ્સું જ નથી કે છે. પછી એ પૈસા રાખે ક્યાં કે છે? કૃષ્ણશંકર શાસ્ત્રીજી આવા મોટા ભાગવતાચાર્ય, 1000થી વધારે ભાગવત પારાયણ એમને દેશ પ્રદેશમાં કરેલી છે, એ પોતે પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેતા કે નિર્માણીપણું એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રભુદત્ત પ્રકૃતિ છે. અને પોતે કહેતા કે પ્રમુખમાં શ્રીજીનું મુખ રહેલું છે, કે ભગવાન સ્વામિનારાયણનું મુખ એમનામાં આપણને જોવા મળે છે. તો જો આવા બધા મહાન આચાર્યો, ધર્મગુરુઓ, સંતોને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અપાર આદર અને અપાર પ્રેમ રહેલો છે. ચિદાનંદ સ્વામી તો એક વખત બાય રોડ જયપુરથી અમદાવાદ આવતા હતા અને પેલું ગુજરાતનું બોર્ડરનું ઉપર બોર્ડ આવ્યું એટલે એમની ગાડી ઊભી રખાવી. એમની ગાડીમાં પાછળ એમના જ આશ્રમના એક મહિલા આશ્રિત, એટલે કે ત્યાં જીવન રહ્યા હોય, એ પાછળ બેઠેલા ગાડીમાં. અને ચિદાનંદ સ્વામી ગાડી ઊભી રખાવી અને પછી પેલા એમના મહિલા શિષ્ય હતા એમને કીધું કે આપ દૂસરી ગાડીમાં બેઠ જાઓ. એટલે એમને આશ્ચર્ય થયું કે કોઈ દિવસ આવું કહે નહીં. પછી એ મહિલા તો ઉતરી અને પાછલી બીજી ગાડીમાં, 3-4 ગાડીઓ હતી એમાં પાછળ બેસી ગયા. બીજા પુરુષો અને મહિલા શિષ્યો બધા એમાં બેઠેલા હતા, એમની સાથે બેઠા. એટલે સેવકે, એમના જે સેવક સંત હતા, એમને ચિદાનંદ સ્વામીને પૂછ્યું કે આપને ક્યું એસા કિયા કે આપકે જો શિષ્ય હૈ આપ વો રિપોર્ટ સબ લિખતે હૈ તો આપકો આપને ઉનકો પિછલી ગાડીમાં બેઠા દિયા. ત્યારે ચિદાનંદ સ્વામી બોલ્યા કે દેખા યે બોર્ડ દેખો, અબ ગુજરાત પ્રદેશ આ ગયા, પ્રમુખ સ્વામી કી બ્રહ્મચારી ભૂમિ શરૂ હો ગઈ. પ્રમુખ સ્વામીની બ્રહ્મચારીની ભૂમિ શરૂ થઈ ગઈ. હવે આપણી ગાડીમાં જેમ પ્રમુખ સ્વામી મહારાજની ગાડીમાં કોઈ મહિલા ના હોય એમ આપણી ગાડીમાં પણ કોઈ મહિલાને બેસાડાય નહીં. કેટલો આદર હશે પ્રમુખ સ્વામી માટે કે પ્રમુખ સ્વામીના બ્રહ્મચર્યની ભૂમિ શરૂ થઈ ગઈ હવે ગુજરાત. કેટલો આદર એમને અંતર, આ તો એમના સેવક સંતે આપણને વાત કરી ત્યારે આપણને ખબર પડી. તો જો આટલો બધો આદર દેશ પરદેશમાં આવા મહાન સંતોનો પ્રાપ્ત કર્યો છે અને સાથે સાથે બધા બહુ જ મોટા મોટા બુદ્ધિશાળી લોકો હોય એને પણ અપાર આદર પ્રમુખ સ્વામી મહારાજે પ્રાપ્ત કરેલો છે. કારણ કે આવો સંપ્રદાય ચલાવવો એ ખાલી માળા ફેરવવાથી કે ભગવાનનું ભજન કરવાથી આટલો બધો સંપ્રદાયનો વ્યવહાર ના ચાલે, કેવળ એના આશીર્વાદથી થાય એમાં ના નથી. ભગવાનનું ભજન મુખ્ય છે પણ પ્રમુખ સ્વામી મહારાજની જે વ્યવહાર કુશળતા છે, એમની જે બુદ્ધિ શક્તિ છે, એમની જે યાદ શક્તિ છે એ ગજબની છે. શ્રીજી મહારાજ એટલા જ વ્યવહાર કુશળ હતા, બહુ જ વ્યવહાર કુશળ હતા. શ્રીજી મહારાજ રોજ દાદા ખાચરના દરબારમાંથી ચાલતા ચાલતા કથા કરીને અક્ષરરોડીએ પધારે ત્યારે જોદો ભરવાડ, બીજલ ભરવાડ એ બધા ભરવાડો ઊભા હોય અને એ દિવસે જે દૂધ દોઈને આવ્યા હોય એ દૂધ બધું મૂકતા, ઘડા બધા ત્યાં મૂકેલા હોય અને ઉપરના પેલા છીબા હોય ને કાઢી મૂકી આમ બાજુ પર મૂક્યા હોય એટલે ખુલ્લા દેગડા પડ્યા હોય. તો શ્રીજી મહારાજ ત્યાંથી પસાર થાય ને તો મહારાજ પોતે કહેતા કે આજે દૂધ ઓછું છે, આજે દૂધ વધારે છે, અથવા તો બોલતા કે આ દૂધ આ ગળામાં પાતળું છે થોડું, આ દૂધ થોડું જાડું છે, દૂરથી નજર જોઈને શ્રીજી મહારાજ કહી દેતા. વળી અમુક જે પેલી ભેંસને ગાયો હતી જે જાતવાન, તો એનું દૂધ જોઈને શ્રીજી મહારાજ કહેતા કે આ ગાયનું આ દૂધ છે, આ ભેંસનું આ દૂધ છે. એટલા વિચક્ષણ એ શ્રીજી મહારાજ હતા, એટલા બુદ્ધિશાળી હતા, સાક્ષાત ભગવાન હતા, પણ એમની બુદ્ધિ લૌકિક દ્રષ્ટિ આટલી બધી તીવ્ર હતી. એમ પ્રમુખ સ્વામી મહારાજની બુદ્ધિ પણ અત્યંત તીવ્ર છે, જબરજસ્ત બુદ્ધિશાળી છે. એમને અમને 770 કંટ્રોલમાં રાખે, પ્રમુખ સ્વામી ના હોય તો કે અહીંયા આ બધા કંટ્રોલમાં રહેવા છે? તમે જેમ વેપાર ધંધો નોકરી કરી શકો એમાં બધા વેપાર ધંધો નોકરી કરી શકે એમ નથી, બધું બધા સક્ષમ છે, પણ પ્રમુખ સ્વામી પાસે હાથ જોડીને કેમ ઊભા રહ્યા છે? બે, એમનું પવિત્ર જીવન અને નિસ્વાર્થ પ્રેમ, એમની કલ્યાણ આપવાની ભાવના અને સામે બધા સંતોની કલ્યાણ લેવાની ભાવના, અને પછી એક નાનો દ્રષ્ટિકોણ લેવો હોય તો એ કે એમની બુદ્ધિ શક્તિ એ અદ્વિતીય છે. શ્રીજી મહારાજ આમ દૂધ જોઈને કહી દેતા. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર વિદ્યાનગરમાં એન્ટર થયા, છાત્રાલય મંદિર આવ્યા, નવો જ રોડ બનાવેલો, ટારનો, ડામ્બરનો નવો રોડ, સામાન્ય 2 ઇંચ રોડ હોય પણ હાઈવેના બધા રોડ 4-4 ઇંચના હોય,
જાડા, હેવી હેવી ડ્યુટી બધા. એટલે ત્યાં જરા હેવી ડ્યુટી રોડ બનાવેલો સ્પેશિયલ પરમિશનથી, જાડો રોડ છાત્રાલીમાં અંદર 4 ઇંચનો જાડો રોડ. એટલે ભગવત ચરણ સ્વામીએ આ રોડ બનાવેલો, બાપાને સમાચાર આપેલા. એટલે સ્વામી આમ કે પહેલી જ વખત આવતા હતા રોડ બંધાયા પછી. પ્રમુખ સ્વામી મહારાજ અંદર ગાડીમાં લાઇટ ચાલુ હતી અને પત્ર વાંચન કરતા હતા. આ પ્રમુખ સ્વામી મહારાજની ટેવ છે, ટ્રાવેલિંગ દરમિયાન એ પોતે હરિભક્તોના પત્રો વાંચે છે. અને એમાંય પાછું એ પત્રો વાંચે ને તો 15, 20, 25 પત્રો એકસાથે વાંચી લે. ગાડીમાં તો લખી ના શકે, કારણ કે ખાડા ટેકરા આવતા હોય, બ્રેક વાગે, હાઈવે ઉપર બધે જતું હોય. ઉતારે પહોંચે એ 25 પત્રો ધર્મચરણ સ્વામીને આપી દીધા હોય, પછી રાત્રે કે બીજે દિવસે પત્રલેખન કરવા બેસે ને ત્યારે ધર્મચરણ સ્વામી ખાલી એટલું જ યાદ કરવાનું કે પેલા જગદીશભાઈનો નડિયાદથી પત્ર. એટલે તરત સ્વામીને આખી સ્ટોરી યાદ આવી જાય. સ્વામી કે એને દુકાન વેચવાની વાત છે ને તો આશીર્વાદ આપી દો, લખી દો કે આશીર્વાદ છે, દુકાન વેચી કાઢે. 25 પત્રોમાં ખાલી નામ જ બોલવાનું હા, આગલા દિવસે 25 પત્રો વાંચ્યા હોય તો. અને આપણને હમણાં કીધું એક 5 દિવસ પારણ કરી પૂરી થઈ, એક પ્રસંગ આવીને કોને કથા કેવી, આમ પારણ કેવી થઈ, જબરજસ્ત કે સ્વામી, જોરદાર, પણ આમ તોય આમ કેવી થઈ, ફેન્ટેસ્ટિક, તોય આમ કેવી થઈ, તો કઈ કહેતો કરો. અરે સ્વામી વાત પૂછો મને, કેમ વાત પૂછો માં ખબર પડી, કારણ કે એક પ્રસંગ કઈ હકે એમ નથી, ઇધર સે ડાલ કે ઇધર સે નિકાલ દિયા, આમ આમ ખંખેરીને ઉભા થશે, ધૂળ નથી તો આમ આમ કઈ ઉભા થશે હમણાં બધા, આમ આમ એટલે આમ આમ ગયું. 85 વર્ષે આવી તીવ્ર સ્મરણ શક્તિ છે એમની. તો વિદ્યાનગરના પ્રસંગની આપણે વાત કરતા હતા કે આમ પત્ર વાંચન કરતા કરતા ચશ્મા પહેરેલા હતા અને આવ્યા, અને બી બ્લોક પાસેથી ચોકમાંથી આમ ગાડીએ ટર્ન લીધો. હવે એકદમ ધીમી ગાડી, 5 કિલોમીટર 5ની સ્પીડે માંડ ગાડી ચાલતી હોય, ટર્નિંગ બે હોસ્ટેલના બિલ્ડિંગની વચ્ચેથી, અને ટર્નિંગ લઈને ઉતારા પાસે ઉભા રહીને ભગવત ચરણ સ્વામી બારણું ખોલ્યું અને આમ હસતા હતા, મલકાતા હતા, એમ કે સ્વામી હમણાં સારો અભિપ્રાય આપશે કે રોડ સરસ થયો છે. એટલે સ્વામી આમ સેવક સંતો એમ બાપાને આમ ગાડીમાંથી આમ બહાર લાવ્યા અને એમ સામે ભગવત સ્વામી ઉભા હતા અને હસતા હતા. સ્વામી કે પટેલ બહુ હસવાની જરૂર નથી, પહેલું જ વાક્ય બોલે હસતા હસતા સ્વામી, કારણ કે પટેલ બહુ હસવાની જરૂર નથી, તમને મનમાં કેફ હશે કે રોડ મેં બહુ સારો બનાવ્યો પણ આ બી બ્લોક પાસે વણાકમાં ઢાળ છે ત્યાં ત્યાં ઢીચણ સુધીનું પાણી ભરાશે. ભગવત ચરણ સ્વામી ડખાઈ ગયા. આમ ભગવત સ્વામી કે મને ખબર છે, કારણ કે બંનેને આમ રમૂજ કરવાનો બહુ સારો પ્રસંગ ઊભો થઈ જાય છે અને બંને આમ સાહજિક એકબીજા સાથે રમૂજ કરતા હોય છે. એટલે ભગવત ચરણ સ્વામી કે મને ખબર કે તમે કોઈ દાડો સારું કામ કરો ને વખાણ કરવાના છો નહીં. એટલે હસતા હસતા વાત કરતા હતા. સ્વામી કે પટેલ આ તો તમારે માનવું હોય તો માનો, બાકી ત્યાં પાણી ભરાશે. એટલે પછી તો વાત કરતા કરતા જતા રહ્યા સ્વામી. અને મોટા પુરુષોની આદત હોય એક વાત એક ટકોર એક જ વખત કરે, બીજી વખત કરે જ નહીં. બહુ મુમુક્ષુ હોય તો બીજી વખત કરે પણ ત્રીજી વખત તો કરે જ નહીં. પછી એની ઈચ્છા હોય તે સુધરે, એને વિચારો તે સુધરે, બાકી ભગવાન ઉપર છોડી દે. મોટા પુરુષો કોઈ પણ વસ્તુ આગ્રહથી કે નહીં, એનો સિદ્ધાંત છે. તો સ્વામી કે સારું કે ચાલ્યા ગયા. અને પછી તો કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો, ત્યાંથી વિદાય થયા. 2-4 મહિના જતા રહ્યા, ચોમાસું બેઠું અને ધમધોકાર પહેલો જ વરસાદ પડ્યો. તે ભગવત ચરણ સ્વામી ઓફિસમાં બેઠા હતા, પછી એમને એકદમ યાદ આવ્યું કે સ્વામી કહેતા હતા કે બી બ્લોક પાસે વણાક છે અને ત્યાં ઢાળ છે, અને તે વખતે હું તો બોલેલો, સ્વામી કીધેલું કે સારામાં સારો રોડ તૈયાર થયો છે અને વ્યવસ્થિત તૈયાર થયો છે, એન્જિનિયરે બધાએ જોયું છે, કંઈ ઢાળ નથી. પણ સ્વામી એવું બોલે તેલા જોવા તો દે. તો આમ ધોતી ઊંચું ચડાઈને બહાર ગયા, તે ઢીચણથી 2 ઇંચ નીચું એટલું પાણી ભરાયેલું હતું. એને આશ્ચર્ય થયું, ખારું બહુ કહેવાય. હવે પ્રમુખ સ્વામી મહારાજે એ ઢાળ કેવી રીતે પારખી લીધો હશે? હવે તમે વિચાર કરો, હવે એનાલિસિસ કરો. એક તો મર્સિડીઝ જેવી ગાડી, એમાં આટલો રોદો આવે ને તોય ખબર ના પડે, એ ગાડી જેવી છે, એના જમ્પર્સ જ એવા છે. એમાં ઢાળ ઓળખવો, એ પણ ઢાળ સ્પેશિયલ બનાવે તો બરોબર છે. ફ્લેટ રોડમાં ભૂલથી ઢાળ રહી ગયો હોય, એ મર્સિડીઝમાં બેઠા બેઠા એ ઢાળ ખબર પડી જાય, અંદાજ આવ્યો હવે ખબર પડી. અને એ પાછું ગાડી ટર્ન લેતી હોય ત્યારે સીધી ઉતરતી હોય આમ 1.5-2 મિનિટ સુધી તો થોડીક એ ખબર પડે, ટર્નિંગમાં થોડોક જ ઢાળ હોય તો આખો ઢાળ તો ટર્નિંગમાં પૂરો ના થયો હોય, ખાલી આમ એનો એક કવ આવ્યો હોય એમાં પકડી પાડવું. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ આમ ધારી ધારી રોડ ઉપર જોતા હતા ઢાળ જોવા માટે, શું કરતા હતા? પત્ર વાંચન કરતા હતા. પત્ર વાંચન કરતા કરતા 5ની સ્પીડે મર્સિડીઝ જેવી ગાડીમાં બેઠા બેઠા વણાકમાં ઢાળ પાડખવો, આ તીવ્ર બુદ્ધિશક્તિ જોઈએ, આ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. ખ્યાલ આવ્યો? તો જો આવી પ્રમુખ સ્વામી મહારાજની બુદ્ધિશક્તિ દરેક ફિલ્ડમાં. સારંગપુરમાં નવું બાંધકામ થયું રસોડાનું ને બ્રહ્મતીર્થ સ્વામી સ્વામીને દેખાડતા હતા અને દેખાડતા કે સ્વામી નવું બાંધકામ થયું આવી રીતે. તો સ્વામીને કે સ્વામી છત આપણે નવી લીધી, એક જ વાર આમ છત સામે જોયું ને સ્વામી કે છત વાંકી છે,
બ્રહ્મતીર્થ સ્વામી ડઘાઈ ગયા. એ કે સ્વામી આ છત તો એકદમ સ્લેબ કોદાળ વાંકો હોય, એ તો સીધો જ લીધેલો હતો. સ્વામી કે સ્લેબ છે આ છત સેજ વાંકી છે. સ્વામી કે તપાસ કરાવી લેજો, અને કદાચ ક્યાંકથી ઢીલું પડતું હોય તો એવું હોય તો એકાદ બીમ પેલો કોલમ ઉભો કરી દેજો. કે બ્રહ્મતીર્થ સ્વામી બધાને આશ્ચર્ય થયું, પછી તપાસ કરાવે તો ખરેખર એ સ્લેબ થોડોક લગભગ આ બાજુથી આ બાજુ 5-1 ઇંચમાં ઢાળવાળો હશે. નીચેથી ઉભા ઉભા સ્લેબની ઓળખાણ પડી ગઈ. બોલો એમને કેવી એમની બુદ્ધિ શક્તિ હશે. કન્સ્ટ્રક્શન, લીગલ ને ફાઇનાન્સ ત્રણમાં તો માહેર છે. ભલભલાને આટી ખવડાવી દે. પછી બહાર ગયા ને તો પેલી પેરાપેટ હતી ને છજ્જુ દિવાલ પેલું બારી ઉપરનું, વરસાદ ના આવે એની માટે, એની ઉપર પીપડું પડેલું, એમાં કેરોસીન ભરેલું. એ કેરોસીનની ટ્યુબ બારીમાંથી અંદર આવતી હતી. ત્યાં જે પેલા નવા સાધકો અને પાર્ષદો રસોઈ શીખતા હોય એને એક્સપેરિમેન્ટ માટેનો ગેસ ત્યાં પડેલો હોય છે. તો એ છજ્જા ઉપર પીપડું પડેલું. તે સ્વામી ચાલતા હતા આમ ને પાછળ નજર ગઈ. સ્વામી કે પેલું પીપડું પડેલું છે છજ્જા ઉપર. એ કે બ્રહ્મતીર્થ સ્વામી કે સ્વામી એમાં તો થોડુંક જ કેરોસીન હોય છે, અને ટ્રેનિંગ માટે નવી રસોઈ શીખતા હોય એ લોકો માટે ત્યાંથી પાઇપ કરીને આમ કેરોસીન અંદર લાવીએ છીએ અહીંયા પેલામાં. સ્વામી કે તમે સમજી રાખો, બારી ઉપરનું છજ્જું બનાવ્યું હોય ને એ ખાલી વરસાદ રોકવા પૂરતું જ હોય, એની ઉપર પીપડા મુકાય નહીં. પીપડા મૂકો એટલે કોક દાડો હેઠું આવે. હવે જો આ વિચાર એ કોઈ સાહજિક કોઈ વ્યક્તિને જલ્દી આવે નહીં, પણ એટલા બધા માહેર આમ આખો પ્લાન લઈને બેઠા હોય અને આમ ધીમેથી બેસે સજાન સ્વામી મહારાજની જય કરીને, પછી ખોલે પ્લાન, 2-4 સંતો બેઠા હોય જેમ વિભાગ સંભાળતા હોય, એક 2 એન્જિનિયર બેઠા હોય, સ્ટ્રક્ચરલ એન્જિનિયર બેઠા હોય, આર્કિટેક્ટ બેઠા હોય અને સમજાવે બધું. હા, 3-4 એન્જિનિયર અનુભવી 10-15 વર્ષના, પેલો આર્કિટેક્ટ 5-7-10 વર્ષનો અનુભવી હોય, અને પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હોય. બધાને અનુભવ છે કે 1-1.5 મિનિટ સુધી સાંભળે, અને એમની નેચરલ હેબિટ છે બધી, કાં તો આમ હાથ આમ હોય એમના આ, અને કાં તો સીધો ડાબા હોઠથી ડાબાથી આમ હોઠ પકડીને આમ જોવે મેપ ઉપર. 1-1.5 મિનિટ થાય તેમની પ્રશ્નોત્તરી શરૂ થાય. સ્વામી કે અહીં શું? પછી અહીંથી આ દરવાજામાંથી બહાર નીકળો તો અહીંથી આ ગેલેરી કેટલી આવે? બીજો ને ત્રીજો ને ચોથો પ્રશ્ન પૂછે ને એમાં તો બધાને હલાઈ કાઢે. બધાને અનુભવ છે. બધાને એમ થાય આ એક બાકી રહી ગયું, આ એક હોમવર્ક કરવાનું બાકી રહી ગયું. એટલી બધી એમની તીવ્ર બુદ્ધિ શક્તિ છે બાંધકામમાં. તો એમને એમાં બધું બાંધકામ કર્યા છે અને જમીનોના સિલેક્શન કર્યા છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજે તમારા વલસાડ શહેરમાં, સાંભળજો હા, તમારા વલસાડ શહેરમાં બધા બિલ્ડરોને કોન્ટ્રાક્ટરોને ભેગા કરો, અને એ લોકોએ બધાએ ભેગા થઈને એમની આખી જિંદગીમાં જેટલા જમીનના સોદા નહીં કર્યા ને એટલા પ્રમુખ સ્વામી એકલાએ કરેલા છે. ખબર પડી? એ બધાએ ભેગા થઈને એમની આખી જિંદગીનું બિલ્ડિંગ ભેગું કરે ને તો પ્રમુખ સ્વામી તો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રમુખ સ્વામીનું નામ લખ્યું છે. ધ માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી, 20મી સદીના માસ્ટર બિલ્ડર છે. 650 મંદિરો ઊભા કર્યા. ગુજરાતમાં જમીનો જોઈ, કર્ણાટક, હમણાં બેંગ્લોરમાં 2-1.5 અઠવાડિયા પહેલા શૈક્ષણિક સંસ્થા માટે પ્રમુખ સ્વામી મહારાજે જાતે જમીન જોવા નીકળ્યા. આપણે 1.5 અઠવાડિયા પહેલા 85 વર્ષની ઉંમરે. કેટલું ઝીલ હશે અંતરમાં. રાજકોટમાં શિખરબદ્ધ મંદિર બાંધ્યું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો રેકોર્ડ છે કે કોઈ એક મંદિર માટે સૌથી વધારે જમીન જોઈ હોય તો એ રાજકોટના મંદિર માટે 22 જમીનો એમને જોઈ પછી સિલેક્ટ કર્યું. આજે જે કંઈ રાજકોટવાસીઓ બધા આવે એ લોકો એમ કહે છે કે કાલાવડ રોડ ઉપર જે જમીનનું સિલેક્શન પ્રમુખ સ્વામીએ કર્યું છે ને, હેટ્સ ઓફ. અહીંયા તિથલનું સિલેક્શન કેવું કર્યું છે? આમ દર્શન કરે તો ઠરી જાય ઠાકોરજી, પણ આમ ગોળ ફરે તો ઠરી જાય. પાછળ આમ સમુદ્રનો અવાજ આવતો હોય અને આમ લહેરો ઉછળતી હોય. સિલેક્શન તો બધું એમનું છે. ત્યાં અમેરિકામાં મેનહટનમાં ENTના સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર પેલા નયન મહેતા. એ પોતે રિયલ એસ્ટેટનો પણ ઘણો બિઝનેસ કરે છે. તો ન્યૂજર્સીમાં લોંગ આઇલેન્ડમાં જમીન જોવાની હતી, પ્રમુખ સ્વામી મહારાજ એમની મર્સિડીઝમાં બેસીને ગયેલા. એમને ભાવ હતો કે એકવાર મારી ગાડીમાં પ્રમુખ સ્વામી મહારાજ બેસે. તો ન્યુયોર્ક મંદિરથી નીકળ્યા, યજ્ઞવલ્લભ સ્વામી બે સંતો પાછળ બેઠા હતા, અને પ્રમુખ સ્વામી મહારાજે રસ્તામાં બધી એમની સાથે વાતો કરી. ત્યાં લોંગ આઇલેન્ડ જમીન ઉપર ગયા તો 4 અમેરિકન રિયલ એસ્ટેટના બ્રોકર્સ, ધોળિયાઓ, જમીન વકરનું લેવેચ કરતા હોય ને એ 4 જણા ત્યાં હતા. એ જમીનનો સોદો એ લોકો કરતા હતા. તે લોકો એ બધું દેખાડતા હતા અને ઇંગ્લિશમાં વાત કરે એટલે કોઈ સંત ગુજરાતીમાં પ્રમુખ સ્વામીને સમજાય, અને પ્રમુખ સ્વામી પ્રશ્ન પૂછે એ પેલાને સમજાવ. અને ડૉક્ટર નયન મહેતા વચ્ચે પોતે પણ આ જાણકાર એટલે થોડી એ પોતે વચ્ચે વાતચીતમાં હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પ્રશ્નો શરૂ કર્યા. લગભગ 30-35 પ્રશ્નો પૂછ્યા તો પેલા 4 ધોળિયા અમેરિકન રિયલ એસ્ટેટના બ્રોકર હતા ને મૂંઝાવા માંડ્યા. એ પેલા નયન મહેતાને કે હી ઇઝ એન અમેરિકન ઓર ઇન્ડિયન? અમેરિકન છે કે ઇન્ડિયન છે? કે પેલો નયન મહેતા કે કેમ? તો કે જે વ્યક્તિ અમેરિકામાં રહીને 25 વર્ષ સુધી જમીન મકાનના સોદા કર્યા હોય ને એને જ આવા પ્રશ્નો સૂજે, બાકી સૂજે જ નહીં. બાકી બીજા કોકને તમે ક્યારની જમીન પરોવી દીધી હોત અને ચેક લખાઈ લીધો હોત,
આ તો તમારા ગુરુ બહુ ભારે છે કે. નયન મહેતા કે વર્તા આવતા ગાડીમાં એમને વાત કરી કે સ્વામી આમ હાથ જોડીને કે મને કંઠી તમે પહેરાવો અને તમારી પૂજા હું કરું. સ્વામી કે કેમ કે અત્યાર સુધી એમ સંમતો તમે કે માળા ફેરવીને પૂજા કરીને સંતોને આશીર્વાદ આપી અને કથા કરીને પ્રતિષ્ઠા કરો છો ખાલી, પણ આજે ખબર પડી કે મારા કરતા તમે જમીન મકાનના સોદામાં માહેર છો કે. એટલે એમને એમ સંપ્રદાય ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત આમ રસોડામાંથી સાહજિક પસાર થયા અને સંતો પૂરણપોળી બનાવતા હતા. સ્વામી કે લાવો હું બનાવું. તે ઘાસલેટના ડબ્બાઓ ઊંધો કરીને ઘનશ્યામ પ્રસાદ સ્વામી એની ઉપર બેસીને વણતા હતા ઉત્તરાખંડની યાત્રા વખતે. તે સ્વામી ત્યાં જ બેસી ગયા, ઘાસલેટનો ઊંધો ડબ્બો તેની ઉપર બેઠા પૂરણપોળી વળવા માંડ્યા. ગુંદલું બરોબર કરીને પોતે પૂરણપોળી વળી. બધા ભંડારી સંતો છે ને એકદમ ખુશ થઈ ગયા કે ઓહો, કે કોઈ દિવસ આપણે આટલા વર્ષોમાં 15-25 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજને આ રોટલી વણતા જોયું નથી અને આટલી ફાઇન પૂરણપોળી વણે છે અને એટલી સરસ રીતે ઉપાડીને આમ તાવડીમાં નાખી. બ્રહ્મતીર્થ સ્વામી ઘનશ્યામ સ્વામી બધા આપણા ભંડારી સંતો છે કે સ્વામી આ તમને આય આવડે છે, અમને તો ખબર નહીં કોઈ દિવસ તમને વણતા નહીં જોયેલા. સ્વામી હસતા હસતા કે શાસ્ત્રીજી મહારાજે બધું શીખવાડ્યું છે, પછી ગાદીએ બેહાડ્યો છે, એમને એમ નથી બેહાડ્યો, એમને એમ ગાદીએ નથી બેહાડ્યો, બધું શીખવાડ્યું છે મને કે. અને ખુશ થઈ ગયા, શું પૂરણપોળી પ્રમુખ સ્વામી મહારાજ વણે છે, તમને બધું આવડે છે, ખાલી ખાલી પ્રવચન કરતા ને કથા કરતા નથી આવડતું, બધી રીતે માહેર છે. ત્યાં નૈરોબીમાં 88માં જન્મજયંતિ વખતે ત્યાં અરવિંદભાઈના ઘરે હતા અને પાછળ એમને સ્વિમિંગ પુલ, બધા સંતો અને સ્વામી બાપાને બધા એમની ઈચ્છા હતી કે બધા ત્યાં સ્નાન કરવા માટે ગયા. પછી બધા સ્નાન કરી લીધું, છેલ્લે બધાએ કીધું યુવકોને હરિભક્તો કે બાપા તમે ને વિવેક સાગર સ્વામી એક રેસ લગાડો. સ્વામી કે ના ના આવે બધું આપણે તરી લીધું કે ના ના ના સ્વામી લગાડો, બધાનો બહુ આગ્રહ હતો. એટલે પ્રમુખ સ્વામીને વિવેક સાગર બે સ્વામીને બે જણાને સ્વિમિંગ પૂલના કિનારે ઊભા રાખ્યા, આમ ધોતિયાનો કછોટો બે જણાએ વાળી રાખેલો અને પેલા કે સ્વામી ગો 1 2 3 સેટ ગો બોલીએ એટલે તમારે બે પડવાનું. સ્વામી કે હારું. સેવક સંતે કહી રાખેલું બાપાને કે બાપા ગો શબ્દ આવે ને એટલે તમારે કૂદકો મારવાનો. સ્વામી કે હારું. અને વિવેક સાગર સાહેબ તૈયાર હતા. હવે વિવેક સાગર સ્વામીની ઉંમર તે વખતે 52 કે 55 વર્ષની હશે. હા, અને પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 50 કે 52. પ્રમુખ સ્વામીની ઉંમર 68 વર્ષની, 68. અને પેલા બોલે કે સ્વામી રેડી, બંને 1 2 3 સેટ ગો, અને બે કૂદ્યા અંદર અને બે તરતા હતા. પ્રમુખ સ્વામી વિવેક સાગર સ્વામી સ્વિમ કરતા હતા, પ્રમુખ સ્વામી મહારાજે તો અંદર ડૂબકી મારીને તો છેક આમ અડધું પોણું સુધી સ્વિમિંગ પુલ પતી ત્યાં સુધી બહાર જ ના નીકળ્યા. અને થોડેક બહાર નીકળી અને ગોળ ફરી અને પગથી અડીને ધક્કો મને. એક્સપર્ટ ઓલિમ્પિકનો સ્વિમર તરે ને એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે ટર્ન વાળ્યો. રેસમાં છે ને આપણે શું કરીએ સ્વિમિંગમાં, છેક દિવાલ પાસે જઈને અડીને પાછા આવીએ, છેક દિવાલ પાસે ના જવાનું હોય, તમારા બોડીના લેન્થ સુધીમાં રેન્જમાં તમે આવી જાઓ ને એટલે ગોળ ફરી અને ખાલી અંગૂઠો અડાડી દેવાનો હોય લાઈનને અને તરવાનું ચાલુ કરી દેવાય, તો સીધું તમે આમ 5-7-10 સેકન્ડ કમાઈ જાઓ. પ્રમુખ સ્વામી મારા વિવેક સાગર અડીને પાછા આવ્યા અને અડધે પહોંચ્યા હતા તો પ્રમુખ સ્વામી મારા વિનિંગ લાઈન ઉપર પહોંચી ગયા હતા કે સ્વામી તમે તો આમ બહુ ફાસ્ટ. વિવેક સાગર સ્વામી કે મને ખબર નહીં, મને કે તમે ઊંધા પાટ પડીને ખાલી પાણીમાં પડ્યા રહો છો, આવું તરતા આવડે છે. પણ પ્રમુખ સ્વામી મારા એક્સપર્ટ સ્વિમર છે. ચાણસદ ગામમાં તળાવ છે, શાંતિલાલ નાના હતા પ્રમુખ સ્વામી, ચડ્ડી પહેરા લાવા નાના 7-8 વર્ષના, ત્યારે કોઈક વખત હવારના પોરમાં કોઈક ઘરે આવે, પેલા બૈરાઓ બધા બેડું ભરીને પાણી ભરવા માટે ગયા હોય અને કોકના હાથમાંથી અંધારામાં બેડું છટકે અને તળાવમાં અંદર જતું રહે તો આખા ગામમાં કોણ હતો, એક જ જણો કાઢનારો, શાંતિલાલ. ત્યારે બોલાવે અને પ્રમુખ સ્વામીની ઉંમર 7 કે 8 વર્ષની હોય, તળાવના કિનારે જઈ અને એમની ટ્રેડિશનલ દેશી સ્ટાઇલ પ્રમાણે નાક આમ આંગળીથી બંધ કરી અને ડૂબકી મારે નીચેથી બેડું કાઢી આવે. તે વખતે નાના હતા ત્યારે લોકોના બેડેલા ડૂબેલા બધા બેડા કાઢતા હતા, આજે ડૂબેલા જીવને ભવસાગર પાર પ્રમુખ સ્વામી કરાવે છે. એવા તરવૈયા છે આ, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. યુ નેમ ધ ફિલ્ડ એન્ડ હી ઇઝ અ માસ્ટર. લીગલમાં આપણે હરીશભાઈ દવે છે, જનરલ સેક્રેટરી, એક આઈએએસ કક્ષાના વ્યક્તિ છે. એની બધી ડિગ્રીઝ ભેગી કરો ને તો એક અડધું ફૂલસ્કેપનું પાનું ભરાય કે ભાઈ બીકોમ, એલએલબી, એમકોમ, ડીલીટ, એ બધી ડિગ્રીઝ એની ભેગી કરો ને તો અડધું પાનું ભરીને ભરાય. આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી છે. એમના પ્રસંગોની વાત કરજત શિબિરમાં 94માં સંતોની હાજરીમાં કરેલી, 400 સંતો બેઠા ને એમને વાત કરી હતી. એક વખત સ્વામી અમદાવાદ આવવાના હતા તો દેશ પ્રદેશમાં આપણા બધા નાના મોટા જમીનોના પ્રશ્ન હોય, બીજો ત્રીજો વ્યવહારિક હોય, કોર્ટ કેસીસ હોય, 56 જેટલી ફાઇલ પેન્ડિંગ હતી. અને સ્વામીને કહી રાખેલું બાપા આટલા બધા પ્રશ્નો છે ને તમારું માર્ગદર્શન લેવાનું છે. સ્વામી કે સારું, આપણે ત્યાં અમદાવાદ આવશું ત્યારે બેસી લેશું. એ કે સ્વામી રોજ આપણે 15 કલાક બેસે ને તો 20 દિવસે બધું કામ પતે એમ છે. સ્વામી કે સારું. હવે 20 દિવસ સ્વામી રોકાણ હતા અમદાવાદ, પણ રોજ આની મીટિંગ ચાલે ને આ ચાલે ને પેલું ચાલે ને મળનારા આવે ને મુલાકાતીઓ આવે ને મહાનુભાવો આવે ને એટલે બધું રહી ગયું.
રોજ બિચારા હરીશભાઈ ચાર ફાઇલ ભેગી કરીને આવે અને રોજ ઉભા રહે અને બીજી મુલાકાતમાં ટાઈમ જતો રહે એટલે રોજ બિચારા પાછા જતા રહે. ટાઈમ

કરવાનું છે. હરીશભાઈ તરત એ ફાઇલમાં નોટ કરી લે કે આપણી સંસ્થા તરફથી આપણે આ સ્ટેન્ડ લેવાનું છે. હરીશભાઈ વાત કરે છે કે માઇન્ડ બોગલિંગ, આ 56 બધા એક એક કેસ એવા હતા કે સારા સારા એડવોકેટ્સ કલાક કલાક સુધી ચર્ચા કરે ને ત્યારે એને આમ દિશા મળે કે આ ટ્રેન્ડ ઉપર, આ લાઈન ઉપર આપણે ચાલવું જોઈએ આ કેસમાં. અને પ્રમુખ સ્વામી મહારાજે 1.25 કલાકમાં 56 ફાઇલો ક્લિયર કરી દીધી અને બધું માર્ગદર્શન એમણે આપ્યું કે આ ફાઇલ આમ. અને પ્રમુખ સ્વામી મહારાજ પિનલ કોડ બોલે, હા, ફોર ધ કાઇન્ડ ઇન્ફોર્મેશન ઓફ ધ રિસ્પેક્ટેડ જજીસ, આપની માટે વાત કરું છું, ફોર ધ કાઇન્ડ ઇન્ફોર્મેશન ઓફ માય ઓનર. પ્રમુખ સ્વામી મહારાજ પિનલ કોડ સાથે વાત કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજ કહે કે આ કેસમાં આ કલમ લાગુ પડશે, એટલે તમે આ રીતે બોલજો, આ રીતે વાત કરજો અને આ સ્ટેન્ડ આપણે લેવાનું છે. હરીશભાઈ વાત કરી કે ઓલ 56 કેસીસ વર્કડ આઉટ અકોર્ડિંગ ટુ ધ એડવાઇસ ઓફ પ્રમુખ સ્વામી 100% સક્સેસફુલ, 100% સક્સેસફુલ ગયા. બોલો, હવે તમને જજ સાહેબને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ કેવું લીગલ વર્ક કરતા હશે. તો બધા જ ફિલ્ડમાં પ્રમુખ સ્વામી મહારાજ માહેર છે, એટલે આ મોટું સંસ્થાનો આટલો કાર્યભાર સંભાળે છે. અને સૌથી વધારે માહેર માણસ ઓળખવામાં, 1 સેકન્ડમાં માણસનું જજમેન્ટ લઈ લે છે. જે માણસને આટલા મોટા ફલક ઉપર કામ કરવાનું હોય ને એનામાં પહેલો ગુણ આ જોઈએ, હી મસ્ટ બી એબલ ટુ રિકોગ્નાઇઝ ધ પર્સન. કયો માણસની કેટલી બુદ્ધિ છે, કેટલી ભાવના છે, એના લક્ષણ શું છે, એના કુલક્ષણ શું છે, એની આદત શું છે, કુઆદતો શું છે, એનું બોલવાનું કેવું છે, એની વાણી કેવી છે, એના અભિપ્રાયો કેવા છે, એકવાર મળે ને પ્રમુખ સ્વામી જજ કરી લે. પછી એને કેટલા ડિસ્ટન્સે રાખવો, એને કેટલો દૂર જવા દેવો, કેટલા નજીક લાવવો, કેટલો ઊંચો લાવવો, કેટલો આમ રાખવો, એને કેટલું કામ સોંપવું, એની સાથે શું વાત કરવી, હી ઇઝ અ માસ્ટર. દુનિયાભરના MD કે CEO કે ચેરમેન છે ને એને આ શીખવું પડે છે. એની માટે યુરોપ ને અમેરિકામાં કોર્સિસ થાય છે કે હાઉ ટુ ડીલ વિથ હ્યુમન બિંગ્સ. અને હ્યુમન ડીલિંગમાં પ્રમુખ સ્વામી ઇઝ માસ્ટર. 3 M નું મેનેજમેન્ટ શીખવાડે છે, એમાં સેલામ સેલુ, મની મેનેજમેન્ટ, અરે મટીરિયલ મેનેજમેન્ટ. તમને એમ કે ઘડિયાળને, રોસ્ટ્રમને, ખોફેનું ધ્યાન રાખજો, એ મટીરિયલ મેનેજમેન્ટ કહેવાય તો ચાલે. એનથી અઘરું મની મેનેજમેન્ટ. 2nd M, કરોડ રૂપિયા કોઈક આપી દે કેવી રીતે વાપરવે, અઘરા પડે, શું કરવું, કે ક્યાં ઇન્વેસ્ટ કરવું. અને એની કરતાં 3rd M અઘરો છે મેનેજ કરવો, મેન મેનેજમેન્ટ. તમને કોઈક 10 માણસ આપી દે ને પછી શું કરવું ને મૂંઝાવા માંડો તમે. અને પ્રમુખ સ્વામી જો બધા સંતોને સવારના પોના 6 વાગ્યાથી ધંધે લગાડી દે છે, કોઈ નવરા રહ્યા નહીં સાંજે 6 વાગ્યા સુધી, થાકીને ચેસ્ટા પણ હુઈ જાય. તો મેન મેનેજમેન્ટ, કઈ વ્યક્તિને કેટલું કામ સોંપવું, કેવી રીતનું કામ સોંપવું, શું કરવું, એમાં પ્રમુખ સ્વામી મહારાજ માહેર છે. એટલે આટલી મોટી સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ પોતે રન કરી શકે છે. તો દરેક ક્ષેત્રમાં એ એમની બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી આટલી બધી રહેલી છે. અને આ બધું એ કાર્ય કરે છે. એ બધા કાર્યની વચ્ચે એ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે એકદમ સ્થિત પ્રજ્ઞ રહી શકે છે, શાંતિપૂર્ણ રહી શકે છે. એટલે આ એક મુદ્દો બહુ સારો છે. આપણે 5-10 મિનિટ વધારે થશે, આજે પૂર્ણાહુતિનો દિવસ છે એટલે ચાલશે ને, આ વસ્તુ વાંધો નહીં. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજ આટલા સ્થિત પ્રજ્ઞ પોતે રહી શકે છે આટલા કાર્યની વચ્ચે. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા અને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના એક વ્યક્તિ, જે પ્લાનિંગ કમિશનમાં 5 જ વ્યક્તિ હોય અને ભારત સરકારનું 2 અબજ રૂપિયાનું ફંડ ભંડોળ, એ દર વર્ષે માંથી કેટલા કરોડો રૂપિયા વાપરવા અને કયા સ્ટેટને કેટલા આપવા એ પ્લાનિંગ કમિશન નક્કી કરે. બરોબર ને દોલતભાઈ, બરાબર છે ને? એ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા નક્કી કરે. એમના એક મેમ્બર, હું એનું નામ નથી દેતો, એ પ્રમુખ સાહેબ મહારાજને મળવા માટે અમદાવાદ આવેલા. બપોરના આવવાના હતા પણ કાર્યક્રમોમાં, સર્કિટ હાઉસમાં, મિટિંગમાં, એમાં જ્યારે એમને મોડું થયું, રાત્રે 10:15 વાગે એમને બ્રહ્મવિહારી સ્વામીએ ફોન કર્યો કે તમારે આવવું હોય તો 15 મિનિટમાં આવી જાઓ, પ્રમુખ સાહેબ મહારાજ હમણાં આરામમાં જશે. એ બિચારા દોડતા આવ્યા, આવું છું ફોન ઉપર વાર્તાલાપ ચાલુ રહ્યો. પ્રમુખ સ્વામી મહારાજ રાહ જોઈ જોઈને બેઠા, પછી અંદરની રૂમમાં જઈને બેઠા, પલંગ ઉપર બેઠા, એમની ચોકઠા કાઢી લીધેલા, લેન્સ પણ કાઢી લીધેલા, એટલે કદાચ મુલાકાત પછી એ ટાઈમ બગડે નહીં, સીધું મુલાકાત પતે તો તરત આરામમાં જવાય. પ્રમુખ સ્વામી મહારાજના બેડરૂમમાં એ મેમ્બરની મુલાકાત, પ્રમુખ સ્વામી મહારાજ સાથે એમને દર્શન લેવા, આશીર્વાદ લેવા માટે આવેલા બેઠા. અને બ્રહ્મવિહારી સાહેબ પરિચય આપ્યો કે સ્વામી પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર છે. બધો વાર્તાલાપ થયો. તે પ્રમુખ સ્વામી મહારાજે નર્મદાનો પ્રોજેક્ટ ચાલુ કર્યો. તે નર્મદા વિશે એક પ્રશ્ન શરૂ કર્યા પ્રમુખ સ્વામીએ, સ્વામી કેમ નર્મદા માટે તમારું ભંડોળ છે, એમાં તમે કેવી રીતે નર્મદાને ફાળવો છો, ત્યારથી શરૂ કર્યું. પછી નર્મદાની આટલી હાઇટ, આટલો વિવાદ, આ સરદાર સરોવર, એનું રિહેબિલિટેશન, આટલા ગામનું પુનર્વસન, આંકડાકીય માહિતી બધી પ્રમુખ સ્વામી બોલવા માંડ્યા. 1.25 કલાક સુધી એમને પ્રશ્ન પૂછ્યા અને છેલ્લે 1.25 કલાક પછી પેલા મેમ્બર કે સ્વામી, આઈ નો મચ અબાઉટ નર્મદા, નર્મદા વિશે હું ઘણું જાણું છું, પણ નોટ એઝ મચ એઝ યુ નો.

0: તમને ખબર છે એટલી મને ખબર નથી કે. અને પછી એ બોલ્યા આમ આમ એકદમ આમ આદ્ર ભાવે, એ કે સ્વામી તમારા જેવા સંત ગુજરાતમાં છે, પોતે ત્યાગી છો, તમે સંસાર છોડીને નીકળ્યા છો, પણ ગુજરાતની પ્રજાના હિત માટે જો નર્મદાની ચિંતા એ તમને 82 વર્ષની ઉંમરે દિવસમાં 14 કલાક કામ કર્યા પછી રાત્રે 10:30 વાગે આરામમાં જતી વખતે જો આટલી ચિંતા નર્મદાની હોય તો નર્મદા પૂરી થશે જ, ગુજરાતમાં નર્મદા અપૂર્ણ રહેશે જ નહીં. જો 82 વર્ષની ઉંમરે તમને આટલા લોકહિતની ચિંતા હોય તો નર્મદા બાકી નહીં રહે. પછી બહાર નીકળી અને સંતોને કીધું, આઈ કેન નોટ ઇમેજિન ધીસ, મારા તો માનવામાં નથી આવતું કે 82 વર્ષની એક વ્યક્તિ ફક્ત 6 ચોપડી ભણેલી અને એક સાધુ ત્યાગી સંસાર છોડી દીધો છે એને નર્મદા વિશે આટલી બધી ખબર છે, હું માનું છું. પછી હસતા હસતા બોલેલા, દોલતભાઈ માફ કરજો, એક વાક્ય બોલેલા કે મને એમ લાગે છે કે ગુજરાતના ઘણા બધા મિનિસ્ટરોને નર્મદાની આટલી માહિતી નહીં હોય, એટલી પ્રમુખ સ્વામી મહારાજને માહિતી હતી. બોલો, એ તો ખુશ થઈ ગયા. અને પછી એમને અહોભાવ થઈ ગયો, એમને પાછળથી આપણને એક પ્રસંગની ખબર પડી કે પ્રાઇમ મિનિસ્ટરની હાજરીમાં પ્લાનિંગ કમિશનની મિટિંગ હતી, કારણ કે પ્લાનિંગ કમિશનના ચેરમેન હંમેશા પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હોય, ભારતના વડાપ્રધાન હોય, પ્લાનિંગ કમિશનના ચેરમેન હોય. પ્રાઇમ મિનિસ્ટરની પ્લાનિંગ કમિશનની મિટિંગમાં આ મેમ્બરે પોતે કીધું કે આપણે મિટિંગ તો પછી શરૂ કરશું, એજેન્ડા પ્રમાણે મુદ્દાઓની ચર્ચા પછી કરશું, પણ મને એક ગુજરાતમાં અનુભવ થયો ને એની હું તમને વાત કરું. એમ કહીને એમને આખી આ વાત કરી કે રાત્રે 10:30 વાગે આખા દિવસમાં 14 કલાક વ્યસ્ત પ્રવૃત્તિમાં હોવા છતાં 82 વર્ષના એક સાધુએ મને નર્મદા વિશે 15 કલાક પ્રશ્ન પૂછ્યા. આઈ થિંક વી મસ્ટ કોન્સન્ટ્રેટ ઓન નર્મદા. મને એમ લાગે છે કે પહેલાં આપણે નર્મદાનો ઇસ્યુ પૂરો કરવો જોઈએ. જો આવા પ્રમુખ સ્વામી મહારાજ છે, દરેક ક્ષેત્રમાં માહેર છે, આના બધા ક્ષેત્રમાં માહેર હોવા છતાં પ્રમુખ સ્વામી મહારાજ છે એ પોતે સ્થિત પ્રજ્ઞ છે. અંતરમાં એમને આ પ્રવૃત્તિ જરાય એમની સ્થિરતાને હલાવી શકતી નથી, ડગાવી શકતી નથી. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. એલિકોન એન્જિનિયરિંગ કંપનીના કમર્શિયલ મેનેજર નટુભાઈ એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને સ્વામીને કહે, સ્વામી તમને જ્યારે જોઉં છું ત્યારે માથું નમી જાય છે. પછી એમણે વાત કરી કે સ્વામી મેં તમને સવારે મોર્નિંગ વોક કરતા જોયા છે, મેં તમને પ્રાતઃ પૂજા કરતા જોયા છે, મેં તમને ફોન ઉપર કોઈની સાથે વાત કરતા જોયા છે, મેં તમને સભામાં બેઠેલા જોયા છે, મેં તમને માળા ફેરવતા જોયા છે, મેં તમને પત્ર લેખન કરતા જોયા છે, મેં તમને મિટિંગમાં પણ બેઠેલા જોયા છે, રૂમમાં ખૂણે ઊભા રહીને હરિભક્તોને કે નવા માણસોને તમે વ્યક્તિગત મુલાકાત આપતા હોય, એના પ્રશ્નો સાંભળતા હોય, એ પણ મેં તમને જોયા છે, તમને આરામમાં જતા પણ જોયા છે, જમતા પણ જોયા છે, સંતો સાથે વાતચીત કરતા પણ જોયા છે, અને આમ રમૂજમાં હોય ત્યારે આનંદ કરતા પણ જોયા છે, અને સિરિયસ હોય મિટિંગમાં ત્યારે પણ જોયા છે. અનેક પરિસ્થિતિમાં, અનેક ક્રિયાઓમાં, અનેક પ્રકારના કાર્યમાં મેં તમને વ્યસ્ત જોયા છે છેલ્લા 15 વર્ષમાં, પણ મારું અંતર કબૂલે છે કે ક્યારેય મેં તમારા ચહેરા ઉપર સ્ટ્રેસ જોયો નથી, ટેન્શન જોયું નથી, નિરાશા નથી જોઈ, હતાશા નથી જોઈ, ડિપ્રેશન નથી જોયું, સેડનેસ નથી જોઈ, તમારા ચહેરા ઉપર કાયમ પ્રફુલ્લિતતા, કાયમ આનંદ, કાયમ સ્મિત મેં જોયું છે. એનું કારણ શું? એ તો આટલું બધું કામ, આટલી વિવિધ પ્રકારનું કોઈ કરતા હોય અને આટલા બધા લોકોના દુઃખ સાંભળતા હોય, એ માણસ સહેજે આમ ડિપ્રેશનમાં કે સેડનેસમાં, કંટાળામાં, નિરાશામાં કોક વખત તો આવી જાય ત્યારે. અને અમે એસી ચેમ્બરમાં રહીએ છીએ, ઓફિસ એસી છે, ઘર એસી છે, ગાડી ડ્રાઈવર ચલાવે છે ને એસી છે, અને એમ સહી કરીએ છીએ રોજમાં 1,00,000 રૂપિયાના ચેક ઉપર, અને આ 100 કરોડનું એલિકોનનું ટર્નઓવર છે એ કમર્શિયલ મેનેજર તરીકે બધો વહીવટ ને વ્યવહાર હું કરું છું, દેશ પરદેશમાં બધે ફરું છું, 5-સ્ટાર હોટલોમાં રહું છું, અને નાચ મ્યુઝિક હોય કે મનગમતા ભોજન જમવા હોય ત્યારે હોટલોમાં જમી શકું છું, છતાં ટેન્શન, નિરાશા, હતાશા દિવસમાં 25 વખત આવી જાય છે, અને જો રાત્રે સૂતી વખતે 2 ઘૂંટડા પીવું નહીં તો ઊંઘ ના આવે. શેના? છાસના? બેક પાઇપર. એના 2 ઘૂંટડા પીવું નહીં તો ઊંઘ નથી આવતી. અને તમે તો એકદમ સરસ વ્યસ્ત રીતે ઊંઘી જાઓ છો, અને મેં તો સાંભળ્યું છે કે તમે પલંગમાં આડા પડો એટલે બીજી મિનિટે નસકોરા બોલાવો છો. સ્વામી આમ હસ્યા. વિવેક સાગર સ્વામી કંઈ બોલ્યા નહીં, એ સ્વામી સામે જોઈ રહ્યા. આ પ્રશ્ન બહુ સારો છે, બાપાનો ઉત્તર આપ, ભલે બાપા ઉત્તર કરતા. સ્વામી કે જો નટુભાઈ, પહેલી વાત તો એ કે અમે જે કંઈ કરીએ છીએ એ અમારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજની આજ્ઞાથી અને અમારા ગુરુ જોગી મહારાજની આજ્ઞાથી કરીએ છીએ. અમે મનગમતું કશું નથી કરતા, મન ધાર્યું નથી કરતા, એમની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ. જો પહેલી વાત આ, જો આ બધા રહસ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમજાવ્યા છે. બીજી વાત એમણે કરી કે જો અમે જે કંઈ કરીએ છીએ એ સેવા ભાવનાથી કરીએ છીએ, અમારે કોઈ સ્વાર્થ નથી. કોઈ લોકો અમને માને પૂજે પૈસા આપે અમારી જય બોલાવે એની માટે અમે કામ નથી કરતા. અમે કોઈ નોકરી દરજ્જા માટે સ્ટેટસ માટે નથી કરતા, અમે લોકોને લાભ થાય એની માટે કરીએ છીએ. જો આ બીજી ભાવના. ત્રીજું પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ કીધું. પ્રમુખ સ્વામી મહારાજ કે નટુભાઈ, આખો દિવસ પ્રવૃત્તિ કરીએ અને સાંજે સુવા જઈએ ત્યારે જોગી મહારાજને અમે બધી જ પ્રવૃત્તિ પાછી આપી દઈએ કે તમારી આજ્ઞાથી અમે આ બધું કામ કર્યું, હવે તમારે એનું જે ફળ આપવું હોય આપો, હું સુઈ જાઉં છું. બીજે દિવસે સવારે ઉઠીને પ્રાર્થના કરીને પાછું જોગી મહારાજને કંઈક લાવો, આજે મારે શું સેવા કરવાની છે, અને સુજાડે અમે સેવા કરીએ છીએ. હવે આ કેવી ટેકનિક? ટોટલ અટેચમેન્ટ અને ટોટલ ડિટેચમેન્ટ. કામ કરે ત્યારે તને મને બધા પ્રકારે અંદર ઉતરી જાય અને કામમાંથી અલિપ્ત થાય ત્યારે સર્વથી ન્યારા, કાંઈ એનું મનમાં લઈને ફરે નહીં. સ્વામી કે સવાર ઉઠીએ ત્યારે પાછું કામ હાથમાં લઈ લઈએ, રાત્રે પાછું સોંપી દઈએ, ફળની કોઈ અપેક્ષા નહીં. આ ત્રીજી ટેકનિક. ચોથી વાત પ્રમુખ સ્વામી કા મહારાજે કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અમને એક વાત શીખવાડી છે કે કોઈ વ્યક્તિ પોતાના માથા ઉપર ઘડો ભરીને પાણી લઈને જતું હોય તો એને ભાર લાગે કે આ ઘડો ભરીને પાણી ઉંચકીને જઉં છું. કેમ? એમ માને છે કે આ હું ઉંચકું છું એટલા માટે. એનો એ જ વ્યક્તિ સમુદ્રમાં ડૂબકી મારે તો લાખો ટન પાણી એના માથા ઉપરથી ફરી વળે પણ એને ભાર લાગે નહીં. એમ આપણે જો માનીએ કે આ કામ હું કરું છું, આ કામ મારાથી થયું, મારી બુદ્ધિ અને આવડતથી આ કામ સક્સેસ થયું, બાકી ના થાય સ્વામી કે તો તમને બોજો લાગશે, તો ટેન્શન આવશે, કામ પૂરું નહીં થાય અથવા બગડશે તો તમે ટેન્શનમાં આવી જશો. પણ કામ બધું કરીએ પણ મનમાં એમ રાખીએ કે જેવી ભગવાનની ઈચ્છા એ કરતા કરતા જે પરિણામ એમને જે આપવું એ આપે, તો સારું કે નરસું જે કંઈ પરિણામ આવે એમાં આપણે સ્વસ્થ રહી શકીએ. આ ટેકનિક, આ ટેકનિક પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે એટલે આપણે એને કાયમ આનંદમાં જોઈ શકીએ છીએ. અને આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલા મોઢા થઈ જાય છે કે નહીં આપણા? અને પ્રમુખ સ્વામી મહારાજ આટલું મોટું તંત્ર ચલાવે છે, આપણે જેટલા હોલમાં બેઠા છીએ ને આપણે બધા, એ આપણે આપણા જીવનમાં જેટલા કામ નાના મોટા કરશું અને નાના મોટા જેટલા નિર્ણયો લેશું એટલા પ્રમુખ સ્વામી મહારાજ એક અઠવાડિયામાં લે છે, તો એ કેટલા સ્વસ્થ ને આનંદમાં રહી શકે છે. હમણાં બોમ્બેમાં સ્ટીફન કવી આવેલા 7 Habits of Highly Effective People પુસ્તક લખ્યું છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ આ પુસ્તક સૌથી વધારે વેચાયેલું છે દુનિયામાં. 40 મિલિયન એટલે 4 કરોડ કોપી એની વેચાયેલી છે. એમાં એમણે 1500 જેટલા સક્સેસફુલ પ્રોફેશનલ્સ સોશિયલ સેક્ટરમાં અને પ્રોફેશનલ સેક્ટરમાં એનો અભ્યાસ એમના જીવનનો કરી અને એમણે તારણ કાઢ્યું છે કે દુનિયાના 1500 સૌથી સક્સેસફુલ સફળતાને પામેલી વ્યક્તિઓના જીવનમાં 7 આદતો કઈ કોમન હતી. એ પુસ્તક એમણે લખ્યું છે કે 7 Habits of Highly Effective People. પછી બીજું એક પુસ્તક લખ્યું, The 8th Habit, From Effectiveness to Greatness, અસરકારકતાથી મહાનતા તરફ. એ પુસ્તક એમણે લખ્યું છે. એ પુસ્તક ઉપર પ્રવચન માળા એમની હતી. 6 કલાકનો સેમિનાર હતો, સવારે 9 થી 12 અને બપોરે 2 થી 5, વચ્ચે 2 કલાકનો બ્રેક. એની પર હેડ ટિકિટ કેટલી હતી ખબર છે? 23,000 રૂપિયા, 23,000 પર ડેલિગેટ. તો એ અમેરિકાના બોમ્બેના મોટા મોટા શેઠિયાઓ, મોટા મોટા કંપનીના એક્ઝિક્યુટિવ્સ આમ લાઇનમાં ઊભા હતા ટિકિટ લેવા માટે, અને હોલ ખીચો ખીચ ભરેલો હતો. એ સ્ટીફન કવિએ એમને જે 6 કલાકનો સેમિનાર કન્ડક્ટ કર્યો, એ 6 કલાકના સેમિનારમાં પ્રોફેશનલ્સ, મોટા મોટા મેનેજર્સ, એક્ઝિક્યુટિવ્સ, કંપનીના સીઈઓઝ, એમડીઝ, ચેરમેન્સ, ડિરેક્ટર્સ, એ લોકોએ કેવી રીતે કામ કરવું જોઈએ, કેવી ભાવનાથી કામ કરવું જોઈએ, કામ કરતા કરતા શું વિચાર રાખવા જોઈએ, કામ કર્યા પછી શું વિચાર રાખવા જોઈએ, એ બધી વાતો એમને સમજાવી. એનું આખું જીસ્ટ DNAમાં, જે ન્યૂઝપેપર બોમ્બેમાં આવે છે, એમાં લખાણ આવેલું કે 6 કલાકના સેમિનારમાં સ્ટીફન કવિએ તમને શું શીખવાડ્યું. એનો હાર્દ આવેલો, એ હાર્દ એનું કટિંગ એ ત્યાં મેં સાચવેલું છે. એ કટિંગ જો તમે વાંચો કે શું 6 કલાકમાં સ્ટીફન કવિએ એક વ્યક્તિ પાસેથી 23,000 રૂપિયા લઈને સમજાયું, તો એ કટિંગનો હાર્દ એ પ્રમુખ સ્વામી મહારાજે જે નટુભાઈને ચાર મુદ્દા કીધા ને એ હાર્દ છે. તો આ તો સર્વ જ્ઞાનના દાતા છે, બધું જ એમના જીવનમાંથી શીખવા મળે છે. પણ આવી સ્થિરતા એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મળે છે તો આવા એક મહાન સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. આ લોકનો પણ બધો વ્યવહાર આપણો સાચવી શકે એમ છે, સાચવે છે, સમર્થ છે. અને પરલોક જે ભગવાનનું અક્ષરધામ એની પણ આપણને પ્રાપ્તિ કરાવી શકે એવા એક સમર્થ સંત એ આપણને પ્રમુખ સ્વામી મહારાજ રૂપે સાક્ષાત મળ્યા છે. એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોચાસનમાં હતા અને ત્યાં જનમંગલ સ્વામીએ કહ્યું કે સ્વામી તમે ચોકઠા પહેરેલા હોય ને ત્યારે તમારી ઉંમર 10 વર્ષ નાની લાગે છે, અને ચોકઠા કાઢી નાખો ને તો તમે 10 વર્ષ વૃદ્ધ થઈ જાઓ છો. સ્વામી હસતા હસતા કે જનમંગલ તમે તો જ્ઞાની છો અને કથા કરો છો, 10 વર્ષ વધે ઘટે એવું કેમ બોલો છો? બાકી શ્રીજી મહારાજે તો કાયમ કીધું છે કે એ તો કિશોર મૂર્તિ છે. પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી કે મહારાજે તો કીધું જ છે મધ્ય 13માં કિશોર મૂર્તિ છે, 10 વર્ષ શું વધે ને શું ઘટે. તો જો આવા એક સંત છે કે જેમને ભગવાનનો સાક્ષાત સંબંધ છે. પ્રમુખ સ્વામી મહારાજને પરદેશમાં એક રિપોર્ટરે પૂછ્યું કે હેવ યુ રેડ ધ બાઇબલ, તમે બાઇબલ વાંચી છે? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે અમે વાંચી નથી પણ એનો હાર્દ જાણીએ છીએ. એમાં જે કહેવાનો મુદ્દો મુખ્ય છે ને એ અમે જાણીએ છીએ. તો જો સર્વે શાસ્ત્રનો સાર આ સંત જાણે છે, એ આપણને જીવનમાં માર્ગદર્શન આપે છે, આપણે તો કોઈ વાતે ખામી રહી નથી. બુદ્ધિ બહુ દોડાવવાની નહીં, હાથ જોડીને પ્રમુખ સ્વામી જેમ કે એમ કરવાનું. જેમ ત્યાં અમદાવાદમાં ત્યાં પાલડીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID છે, એમાં પ્રોફેસર દશરથભાઈ પટેલ એ પોતે એમના ફર્સ્ટ યર વિદ્યાર્થીઓ જે નવા આવ્યા હોય ને પહેલા વર્ષે એને વાત કરે, પહેલા જ દિવસે પહેલું લેક્ચર દશરથભાઈ લે અને કાયમ વાત કરે કે જો તમે લોકો ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા છો, તમને ઘણા બધા ક્રિએશન મનમાં સૂતતા હશે કે આવી ડિઝાઇન બનાવું, આવું કરું. સારું છે, ના નથી, તમારી ક્રિએટિવિટી બહાર આવશે. પણ એક વાત સમજી રાખો કે તમારો આ કોલેજમાં પહેલા વર્ષમાં પહેલા દિવસનો પહેલો પીરિયડ છે અને એ હું દશરથભાઈ પટેલ મારા 21 વર્ષના અનુભવથી આ પહેલો પીરિયડ તમારો લઉં છું. જો તમે તમારા મન પ્રમાણે કરશો ને તો તમારો આ પહેલો દિવસ છે, અને મારા પ્રમાણે હું કહું એ પ્રમાણે જો તમે કરશો તો મારી જેમ તમારું પણ આ ક્ષેત્રમાં 22મું વર્ષ છે. ખબર પડી? એમ આપણે આપણી મનધારી સાધના કરીએ ને કે ના ના હવે હું તો મારી રીતે મંદિરે જઈ આવું છું, એમ નહીં. પ્રમુખ સ્વામી રવિસભાનું કે જે રવિસભા ભરશો ને તો પ્રમુખ સ્વામી મહારાજની જેમ તમારું પણ 86મું વર્ષ આધ્યાત્મિક માર્ગે છે, કારણ કે એમનો અનુભવ 85 વર્ષનો છે. કોકને પૂજાનું કહે ને કે સ્વામી હું છે ને ભગવાનના મંદિર પાસે ઊભો ઊભો આમ 10 માળા ફેરવી લઉં છું. તું ભલે 10 માળા મંદિર પાસે ઊભો ઊભો ફેરવતો પણ પ્રમુખ સ્વામી એમ કહે છે કે તું પૂજા પાથરી અને 5 મૂર્તિ પાથરીને ભલે 5 માળા ફેરવ પણ એવી રીતે કર, તો તારી 10 માળાનું ફળ 25 વર્ષ સુધી જે નહીં મળે એ પ્રમુખ સ્વામીની આજ્ઞાથી પૂજા પાથરીને બેસીશ ને તો 1 વર્ષમાં મળશે. કારણ કે એમનો અનુભવ છે કે આધ્યાત્મિક માર્ગે સાધના કેવી રીતે કરવી. પેલા એક હરિભક મળ્યા, એ કે સ્વામી હું શનિવાર કરું છું. મેં કહ્યું એને કહેતા એકાદશી કરને, કે ના સ્વામી શનિવાર કરીશ. મેં કહું આખી જિંદગી શનિવાર કરીશ ને તારા મન પ્રમાણે તો ફળ નહીં મળે, અને પ્રમુખ સ્વામીની આજ્ઞાથી ખાલી મહિનામાં 2 એકાદશી કરીશ ને આખી જિંદગીના શનિવારનો લાભ મળી જશે. આ અનુભવી સંત છે, એ માર્ગદર્શન આપે ને જુદું છે. પેલો અમૂલ માસમો તો રણજી ટ્રોફીનો ક્રિકેટર છે, એ રમતો હતો, સુનિલ ગવાસ્કર સ્ટેન્ડમાં બેઠા હતા અને પછી રમીને પાછો આવ્યો તો અમૂલને બોલાયો. અમૂલ માસમોદરને કે તારી ગ્રીપ ખોટી છે. હવે પેલો સેન્ચુરી મારીને બહાર આવ્યો તો બોલો, સેન્ચુરી મારીને બહાર આવ્યો તો સુનિલ ગવાસ્કર શું બોલ્યા? કે તું બેટ ખોટી રીતે પકડસ. હવે આવું આપણને કોક કહે કેવું અપમાન લાગે? યાર રણજી ટ્રોફીમાં હું સેન્ચુરી મારીને આવું છું, તું મને કહેશ કે તું બેટ ખોટી રીતે પકડસ? કોઈ પ્રોફેસર અંગ્રેજી પ્રવચન કરે ને પછી કોઈ એમ કે તમે ABCD લખતા બતાવો તો તમને ફાવે છે? તો પેલાનું કેવું અપમાન થાય? પણ અમૂલ માસબુદરે જાણ્યું કે આ બોલનાર કોણ છે, દુનિયાના બધા ગ્રાઉન્ડ ઉપર જેને સેન્ચુરી મારી છે ને એ બોલે છે. તરત હાથ જોડીને ઉભો રહ્યો કે વાંધો નહીં, તો આપ કહેતા હો તો હું ગ્રીપ બદલી નાખું. સુનિલ ગવાસ્કર એને બેટ પકડવાની રીત આખી બદલાઈ કાઢી. તો બિચારાને 2 વાર સુધી ફાવ્યું નહીં, કારણ કે ના જ ફાવે ને આખી ગ્રીપ બદલાઈ નાખે એટલે. પણ અત્યારે જે રણજીમાં એ રમે છે ગ્રીપ બદલી કાઢી પછી, એ પોતે બોલ્યા કે સુનિલ ગવાસ્કરે મારી ગ્રીપ બદલી નાખી એમાં મારું બેટિંગ 200% ઇમ્પ્રુવ થઈ ગયું. પેવેલિયનમાં બેઠા બેઠા ખાલી જોતા હતા કે બદલી નાખ, એમ પ્રમુખ સ્વામી સભામાં બેઠા બેઠા આમ જોતા અને પછી બોલે એમ કે વ્યસન છોડીને પૂજા કરવા મન, આને આ દેહ ભ્રમરૂપ કરી નાખે. ખબર છે, એક આજ્ઞામાં બેટની ગ્રીપ બદલાવે ને સહેજ સેન્ચુરી મારતા કરી દે તમને. એવા પ્રમુખ સ્વામી મહારાજ આધ્યાત્મિક માર્ગે અનુભવી વ્યક્તિ છે. તો જો આવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે તો જેવા શ્રીજી મહારાજની પ્રાપ્તિ 500 પરમહંસોને થયેલી એવી સાક્ષાત પ્રાપ્તિ આપણને પ્રમુખ સ્વામી મહારાજ રૂપે થઈ છે. એક છેલ્લો પ્રસંગ તમારા તિથલનો અહીંયા કહી દઉં. અહીં તિથલમાં પ્રમુખ સ્વામી મહારાજ 2004 સાલમાં હતા. 27/12/2004 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ તિથલમાં હતા અને અહીંયા કોઈ વાંસકુઈ ગામ છે અને ત્યાંના કોઈ હરિભક્ત છે આપણે નારણભાઈ, એ કઈ મંદિરમાં ફરસાણ બનાવવાની સેવા કરે છે. એનો પ્રસંગ રિપોર્ટમાં આવેલો. તો રાત્રે 3 વાગે ફરસાણનું બધું કામ પૂરું કરી પૂનમની કંઈક સભા નજીક આવતી હશે અને પાછા વાંસકુઈ ગામમાં પાછા જતા હતા અને રાત્રે 3 ત્રેજના ગોળા અંધારી રાત્રે આ તિથલ મંદિરના શિખર ઉપર એમને દેખાણા. એ જોઈ રહ્યા કે આ શું છે, કે છે. પહેલાં તો માણસ ગભરાઈ જાય ને, બી જાય ને, અને પછી એ પોતે ત્યાંથી આમ એ 3 તેજના ગોળા નજીક આવ્યા અને પછી મંદિર પાસે 3 ઊભા રહ્યા. શિખરબદ્ધ મંદિરના 3 શિખરો પાસે 1-1 તેજના ગોળા ઊભા રહ્યા અને પાછી આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે ભંડારી સંતે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, આપણા વાંસકુઈ ગામના નારણભાઈ છે એ રાત્રે 3 વાગે ઘરે જતા હતા, 3 તેજના મોટા મોટા ગોળા એમને આપણા તિથલ મંદિરના 3 શિખર ઉપર દેખાણા, તે શું હશે એમ નારણભાઈ પૂછે છે. પ્રમુખ સ્વામી મહારાજ નાસ્તો કરતા હતા અલ્પાર વખતે, બધા સંતો હરિભક્તો બેઠા અને આ વાત થઈ. સ્વામી કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 3 જણા અહીં તિથલ મંદિરે દર્શન કરવા માટે આવેલા. અહીં સાક્ષાત શ્રીજી મહારાજ, ગુણાત્યાન સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ બેઠા છે, તે 3 દર્શન કરવા માટે આવેલા. એ આ વાંસકુઈ ગામના નારણભાઈ છે, એમને અનુભવ થયેલો. આ 27/12/2004 સાલનો પ્રસંગ છે અને રિપોર્ટમાં લખાયેલો પ્રસંગ છે. તો જો આવો પ્રગટનો આ સંપ્રદાય છે, શ્રીજી મહારાજ આજે સાક્ષાત પ્રગટ છે, નહીં તો આવા પ્રસંગો બને નહીં. એટલે આવા એક મહાન સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણે તો ખાલી જેમ બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે ચરણો મેં શિષ નામી દિનતા ઉચ્ચારીએ, કે પ્રમુખ સ્વામી જે મહાન સંતના ચરણમાં શિષ નાખી હાથ જોડીને એટલું જ બોલવાનું જે અર્જુને કૃષ્ણને કહ્યું કે કરિષ્ય વચનમ તવ, કે જેમ તમારી ઈચ્છા હોય અને જેમ તમે આજ્ઞા કરો એમ આખી જિંદગી હું જીવીશ. એમ પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી છે કે પૂજા સહિત તિલક ચાંદલો કરવાનો તો કરવાનો, પ્રમુખ સ્વામીની આજ્ઞા છે કે રવિવારની સભા ભરવાની તો ભરવાની, પ્રમુખ સ્વામીની આજ્ઞા છે કે ઘર મંદિરમાં થાળ આરતી બધું વ્યવસ્થિત કરવાનું તે પાછું વ્યવસ્થિત કરવાનું, પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે કે તમારા બાળકોને કિશોરોને કિશોર મંડળમાં મોકલવાના તે મોકલવાના. આ બધી આજ્ઞા જો પ્રમુખ સ્વામી મહારાજની પડશે તો અનંત વર્ષો સુધી ઋષિ મુનિઓએ સાધના કરીને જે વસ્તુ મેળવવાની હતી એ આપણને એક માનવ જન્મમાં બધી મળી જવાની છે, બધી જ પ્રાપ્તિ થઈ જવાની છે. કારણ કે કોના ખોળે આપણે બેઠા છીએ, આ કોઈ સામાન્ય સંત નથી, ભગવાનના અખંડ ધારક સંતના ખોળામાં આપણે બેઠા છીએ. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. અને અંતરમાં કેફ રાખવો, અંતરમાં આમ ખુમારી રાખવી, શું કે હું તો પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં બેઠો છું, તે આને આ દેહ મારો મોક્ષ થવાનો છે, આને આ દેહ મારું કલ્યાણ થવાનું છે, અને આને આ દેહ શ્રીજી મહારાજના અક્ષરધામમાં હું બેસવાનો છું, એવી પ્રતીતિ આપણા અંતરમાં આવે આપણા બધાના, અમારા અને તમારા, ત્યારે આ પારાયણની આજે પૂર્ણાહુતિ થઈ કહેવાય. તો એવી સમજણ આપણા અંતરમાં દ્રઢ થાય એવી મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જેવા સંતો પરમહંસો હતા એવા
2: ઇન્ફ્રારેડ કેમેરાઝ મૂકવા પડે છે કેમ? વી આર બીંગ ટેરરાઇઝ્ડ. અને આગળ કહે છે ગાંધીવામ સંસ્કૃતિ હસ્તાત, આપણી પાસે મિલિટરી પાવર તો છે પણ વી આર લુઝિંગ કંટ્રોલ, ન ચ શક્નોમી અવસ્થા તુમ. આજે આપણે કદાચ આવી એબલ ટુ સ્ટેન્ડ અલોન ઇન્ડિપેન્ડન્ટલી ઊભા રહી શકે, ધેર ઇઝ ઇમ્બેલેન્સ. ભ્રમતી વચ્ચે મનઃ કન્ફ્યુઝન છે, કઈ દિશામાં આગળ વધવું, આપણે ડિગમૂડ થઈ ગયા છે. આ જ પરિસ્થિતિ અર્જુન હતી, આ જ પરિસ્થિતિ આપણી ભારતની છે, કારણ કે અર્જુનને પણ ભારત તરીકે સંબોધ્યા છે. 4th અધ્યાયમાં એક શ્લોકના ચરણમાં કૃષ્ણ ભગવાન અર્જુનને ભારત તરીકે સંબોધે છે. એના જવાબમાં અર્જુનને કૃષ્ણ શું કહે છે? અર્જુનને કૃષ્ણ કહે છે યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત. હે અર્જુન, હે ભારત, આપણે સૌને કહે છે, હે ભારતવાસીઓ, યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ, તમે યોગને આશ્રય, યોગ એટલે મારો તમે સંબંધ સાચો, મારો સંબંધ રાખો, હું તમને ઊભો કરીશ. અર્જુન માટે તો કોઈક પ્રગટ કૃષ્ણ હતા, કહેનારા હતા કે હે અર્જુન ક્લૈબ્યમ માસ્મ ગમા પાર્થ નૈતત્વ ઉપદ્યતે, આ તને શોભતું નથી, તારા માટે તો તું તો પરંતપ છે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તા ઉત્તિષ્ઠ પરંતપ. તમે ભારત છો, તમે પરંતપ છો, બીજા બધા દેશને પણ હંપાવી શકો એવા છો, તમે ઊભા થાઓ. અર્જુનને ઉભો કરનારા કૃષ્ણ હતા, આજે ભારતને ઉભો કરનારા કોણ છે? કૃષ્ણનો રથ, અર્જુનનો રથ હાંકનારા કૃષ્ણ ભગવાન પ્રગટ હતા, આજે ભારતીય સંસ્કૃતિનો રથ હાંકનારા કોણ છે? આજે ભારતીય સંસ્કૃતિનો રથ આજે દેશ વિદેશમાં ખૂણે ખાચરે પણ લઈ જવાનો કોણ છે? આજે ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ એક એક ખંડમાં, એક એક દેશમાં, એક એક ઘરમાં, એક એક ઝૂંપડામાં, એક એક વ્યક્તિના હૃદયમાં કોને લેવડાયો છે? આજે એક ભારતના નહીં, વિશ્વભરમાં 500 મંદિરો કર્યા છે, એ મંદિરો નથી સ્થાપ્યા, સનાતન ધર્મોના મૂલ્યોને પ્રતિષ્ઠા કરી છે, એ કોણ છે? આજે ભારત સંસ્કૃતિનો રથ છેડ યુનાઇટેડ નેશન સુધી કોણ લઈ ગયું છે? સનાતન ધર્મના શાંતિનો સંદેશો વિશ્વને કોને આપ્યો છે? આજે સનાતન ધર્મનો રથ એ યુનાઇટેડ નેશન્સમાં, બકિંગહામ પેલેસમાં, બ્રિટિશ પાર્લિયામેન્ટમાં, કલિનિયન પાર્લિયામેન્ટમાં, વેસ્ટ ઇન્ડિઝના પાર્લિયામેન્ટમાં કોણ લઈ ગયું છે? આજે વિશ્વના માનદાતાઓ બિલ ક્લિન્ટન, ટોની બ્લેર, કોફી આનંદ, એને ભારતીય સંસ્કૃતિનો પરિચય કોને કરાવ્યો છે? આજે એક એક વ્યક્તિ એવી તૈયાર કોણ કરી છે, કોને કરી છે, કે એને જોઈને બાળક હોય, યુવાન હોય, કિશોર હોય, મહિલા હોય, વૃદ્ધ હોય, એને જોઈને લોકોને થાય કે ના, તમારી ભારતીય સંસ્કૃતિ જબરજસ્ત છે. આજે આજની જ ઘરની જ વાત આપણે કરું, ગયા વર્ષે 24 સપ્ટેમ્બર પછી વિશ્વને સનાતન ધર્મનો અસલી સ્વરૂપનું, શાંતિમય સ્વરૂપનું, મંગલમય સ્વરૂપનું સાચું પ્રદર્શન કોને કર્યું? પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. આ હકીકત છે. આજે ભારતની પરિસ્થિતિ આવી છે, પણ કૃષ્ણ કહે છે, પ્રમુખ સ્વામી મહારાજ કહે, યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત, તમે ઉભા થાવ, હું ઉભો છું, હું તમારો રખ હાંકીશ. ટુડે આઈ એમ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. આ મોટી સિદ્ધિ નથી સ્વામીની? ક્યારે આવું શક્ય બને? આજે મેં ગાડીમાં આવતો હતો અને સ્વામી સાથે વાત કરતો હતો, એક જૂની સ્મૃતિ યાદ કરી. 1982માં પહેલી વાર ભારત આવેલો, ત્યારે સત્સંગનો લેશ નહીં, ઘરમાં બધા જ માંસ ખાય, દારૂ પીવાય, ઘરમાં પોપ મ્યુઝિક સંભળાય, કપડાં બપડા વાણી બાણી બધું જ વેસ્ટર્ન. 1982માં પહેલી વાર અહીંયા ભારતે પગ મૂક્યો, ત્યારે હાથમાં પાણી લીધું, જિંદગીમાં મારે અહીંયા ભારત દેશમાં પગ મૂક્યો નથી. 8 વર્ષની વખતે ઉંમર હતી, પણ ગંદકી, ગર્દી, લોકોની મેન્ટાલી, બધા લૂંટવાની જ વાત કરે, કોઈ મદદની, કોઈ સહકારની ભાવના નહીં, બીમાર પડે, ગંદકી જ્યાં ત્યાં ત્યાં, ગંદવા ને મંદવાડ, શું કરું, આ દેશ મારો છે? નો, આઈ એમ બ્રિટિશ. આવા જ સંસ્કાર હતા. આજે ભારતમાં 11 વર્ષ થઈ ગયા. આજે ભારત છોડીને બીજે જવાનું મન નથી થતું, કેમ? આજે પ્રમુખ સાહેબ મારા ત્યાં મોટી સિદ્ધિ નથી? પ્રમુખ સાહેબ, ઇન્ડિયા ઇઝ અ લાઈફ ટુડે બીકોઝ ઇટ ઇઝ લિવિંગ વિધિન પ્રમુખ સાહેબ મહારાજ. પ્રમુખ સાહેબ મહારાજ રિપ્રેઝેન્ટ સનાતન ધર્મ. આજે વિચાર કરો, મારી વાત નહીં પણ આવા તો કેટલા યુવાનો છે, આજે દોડી દોડીને સ્વામીશ્રી પાસે ત્યાગાશ્રમ ગ્રહણ કરે છે, પોતે જીન્સને ટી શર્ટ ઉતારીને ભગવ વસ્ત્ર, કાશાય વસ્ત્ર ધારણ કરે છે, કોક અને પીઝા એક બાજુ મૂકીને છાસને રોટલો ખાય છે. આ વિચાર ઇંગ્લિશ બોલનારા ફાલનારા છોકરાઓ, આજે એ લોકોના મોઢામાંથી સંસ્કૃતની વેદ ઉપનિષદની શ્રુતિઓ તમને સાંભળવા મળે. આ પ્રમુખ સાહેબ મહારાજ, અને એ લોકો પાસે પ્રમુખ સાહેબ મહારાજ અષ્ટાંગ બ્રહ્મચર્ય પડાવડાવે, આ બચ્ચાના ખેલ છે? વિચાર કરો, આ પ્રમુખ સાહેબ મહારાજના અંતરમાં આ સનાતન ધર્મ મૂર્તિમાં ના હોય તો શક્ય જ ના બને. આજે આઈ એમ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન બીકોઝ ઓફ પ્રમુખ સાહેબ મહારાજ. આજે યુરોપમાં લાખો માણસો આજે ઉચ્ચ મસ્તક રાખીને પોતે બોલે છે કે આઈ એમ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન બીકોઝ ઓફ લંડન મંદિર, બીકોઝ ઓફ પ્રમુખ સાહેબ મહારાજ. 1991માં પ્રમુખ સાહેબ મહારાજે અમેરિકાના ભૂમિ ઉપર ભારતીય સાંસ્કૃતિક ઉત્સવ ઉજવ્યો, CFI. ત્યાર પછી થાઉઝન્ડ ઓફ લોસ્ટ, ડિઝર્ટેડ, ફોગોટન ઇન્ડિયન્સ વો પ્રાઉડ ટુ સે આઈ એમ ઇન્ડિયન બીકોઝ ઓફ CFI, બીકોઝ ઓફ પ્રમુખ સાહેબ મહારાજ. આજે તમને ગૌરવ નથી કે અક્ષરધામ અમારા ગાંધીનગરમાં છે, છે કે નહીં? યુ આર પ્રાઉડ બીકોઝ ઓફ પ્રમુખ સાહેબ મહારાજ. અને જસ્ટ વેઇટ, ખાલી 2 વર્ષ રાહ જુઓ. 2005માં એવરી સિંગલ ઇન્ડિયન, વેધર ઇઝ અ હિન્દુ ઓર નોટ, પ્રત્યેક ભારતીયને ગૌરવ થાય એવો એક સ્થાન પ્રમુખ સાહેબ મહારાજ બનાવી રહ્યા છે, દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ. ઇન જસ્ટ 2 યર્સ, વેઇટ, એક જબરજસ્ત, ઇઝ ગોઈંગ ટુ બી અ બેંગ, એક સમગ્ર વિશ્વમાં એના પડઘા પડે એવો જબરજસ્ત વિસ્ફોટ થવાનો છે. વિનાશક નહીં, સનાતન ધર્મનો વિસ્ફોટ થવાનો છે, પ્રેમનો વિસ્ફોટ, શાંતિનો વિસ્ફોટ, સંવાદિતનો વિસ્ફોટ, આ સનાતન ધર્મનો વિસ્ફોટ થવાનો છે. વી શુડ બી પ્રાઉડ ઓફ ધેટ. આપણે ગૌરવ હોવો જોઈએ. આજે બધાને ગૌરવ છે કે મિસ વર્લ્ડ ઇન્ડિયાની છે, અમિતાભ બચ્ચન ઇન્ડિયાનો છે, સચિન તેંડુલકર ઇન્ડિયાનો છે, તો આપણે ગૌરવ ના હોવું જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ભારત દેશના છે? એક વિરલ સંત વિભૂતિ, વિશ્વ વિભૂતિ પ્રમુખ, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ લોકો પોતાના 20 સૌથી પ્રતિભા સંપન્ન વ્યક્તિમાં ગણના કરે, એ પ્રમુખ સ્વામી મહારાજ, હી રેપ્રેઝેન્ટ સનાતન ધર્મ, વી શુડ બી પ્રાઉડ ઓફ હિમ. આજે જે પણ કંઈક વૈદિક ભાવનાઓ છે, સર્વેત્ર સુખીના સંતુ, એ ભાવનાઓ પ્રમુખ સાહેબના સાંગોપાંગમાં નથી, બીજાના ભલામાં આપણું ભળવું. જો ગીતાના જે પણ કંઈ તમે કર્મયોગ, ભક્તિયોગ, ધર્મ, જ્ઞાનયોગ, સ્થિત પ્રજ્ઞતા, આત્મા ઉપયમ, આ બધા જે ગીતાના બધા ભાવનાઓ છે, એ પ્રમુખ સાહેબમાં તમે જીવનમાં જોવા મળે. સર્વભૂત હિતે રતા, બે વાર ગીતામાં આ વાત આવે છે, એ પ્રમુખ સાહેબ જીવનમાં તમે જોઈ નથી? પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે મને કોઈનો ક્યારે અહિત કરવાનું વિચાર આવે, બધું સર્વભૂત હિતે રતા, સર્વભૂતની હિત ઈચ્છવું ને બહુ જ અઘરું છે. આપણે લાગે કે ભગવાન બધાનું ભલું કરો, પણ પેલો 19 સેક્ટરમાં જે છે ને એનું નહીં. આજે લોકોને થાય છે કે બધાનું હિત કરો પણ ઈરાકનું નહીં. આજે આપણે થાય છે કે બધાનું હિત કરો પણ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનું નહીં, પરમ દિવસ પછી કરજે એનું હિત. આજે થાય છે પણ પ્રમુખ સાહેબ બધાનું હિત કરે છે, બિકોઝ હી ઇઝ અ લિવિંગ ઇન્ડિયા. આજે એના આધારે આપણે સનાતન ધર્મ એ જીવંત છે, પ્રજ્વલિત છે. એક ખાલી એક દ્રષ્ટાંતથી આપણે પૂરું કરીએ, એક પ્રસંગથી. આથી 20 વર્ષ પહેલાં મુંબઈમાં જપાનના એલજી આવેલા અને કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે એમની મુલાકાત થઈ. એ વખતે એક વિદ્યાર્થીએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એલજીને કે સાહેબ, તમારા જપાન દેશમાં જ બુદ્ધિશાળી માણસો છે એવું નથી, અમારા ભારતમાં પણ ઘણા બધા બુદ્ધિશાળી માણસો છે. હકીકત છે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ બુદ્ધિધન ભારતમાં વસે છે. તમને ખબર નહીં હોય, ભારતમાં દર વર્ષે 10,000 પીએચડી અનાયત થાય છે. અમેરિકામાં જ વસ્તી છે લગભગ 25 કરોડની, એમાં 30 લાખ આપણા ભારતીયો છે, એટલે માન 1.25% તમે ગણો. પણ અમેરિકામાં 38% ડૉક્ટરો ઇન્ડિયન છે. અમેરિકાની કંપનીમાં IBM, માઇક્રોસોફ્ટ, ઇન્ટેલ, ઝેરોક્સ, નાસા, મોટા મોટા સાયન્ટિસ્ટ આપણા ઇન્ડિયન છે, એટલે બુદ્ધિશાળી તો બહુ છે. તો પેલા છોકરોએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, અમારા દેશમાં બુદ્ધિશાળી માણસો તો બહુ છે, તેમ છતાં પણ વી હેવ નેચરલ રિસોર્સિસ, બધું જ છે, ટેકનોલોજી પણ છે, તેમ છતાં પણ જપાન આજે વિશ્વને ટોચે છે અને અમારું ભારત કેમ આમ ખીણમાં આમ પડી રહ્યું છે? ત્યારે પેલા જપાન એલ છે બહુ જ સુંદર જવાબ આપ્યો. પેલા યુવાનને કહે છે કે બેટા, તારો જવાબ બહુ વ્યાજબી, તારા પ્રશ્ન બહુ વ્યાજબી છે, પણ એનો જવાબ બહુ જ સરળ છે. એમને કીધું કે આ 20 વર્ષ પહેલાંની વાત છે. એ કહે છે કે બેટા, અમારા જપાનમાં છે ને 10 કરોડ નાગરિકો રહે છે અને તમારા ભારતમાં 60 કરોડ માણસો રહે છે. સમજાયું? આર વી લિવિંગ ઇન ઇન્ડિયા એઝ રેઝિડન્ટ્સ ઓર સિટીઝન્સ? આપણે ખરેખર ભારતીય છે? સનાતન ધર્મનું ગૌરવ છે, ભારતીય સંસ્કૃતિની અસ્મિતા છે? જો અસ્મિતા હશે, ભગવાનમાં શ્રદ્ધા હશે, તો જેમ કૃષ્ણ ભગવાને કીધું, યોગમ અતિષ્ઠ ઉત્તિષ્ઠ ભારત. આજે પ્રમુખ સાહેબ મહારાજ પણ આપણે આજ કહે છે, બી પ્રાઉડ, ઉત્તિષ્ઠ ભારત, બી પ્રાઉડ ટુ બી ઇન્ડિયન એન્ડ લીવ લાઇક એન ઇન્ડિયન. એક પ્રસંગ છેલ્લો યાદ આવે છે, વિવેકાનંદ સ્વામી પાસે 2 અમેરિકન બાઈઓ આવી. વિવેકાનંદ સ્વામીની અંત અવસ્થા હતી. એ લોકોએ કીધું કે અમને ભારતની સેવા કરવી છે, કંઈક તમે ઉપદેશ આપો. વિવેકાનંદ સ્વામી, ખરેખર તમે ભારતની સેવા કરવી છે? કે હા. આર યુ રિયલી વોન્ટિંગ ટુ હેલ્પ ઇન્ડિયન કલ્ચર, સનાતન ધર્મ? પેલી બાયો કહે છે કે યસ. વિવેકાનંદ સ્વામી કહે છે, બે જ શબ્દ તમને ઉપદેશ આપું છું, ઓન્લી 2 વર્ડ્સ, લવ ઇન્ડિયા. જો આપણે ખરેખર સનાતન ધર્મની સેવા કરવી હોય, તો ભારતની અસ્મિતા આપણા જીવન દ્વારા પણ બતાવે, આપણા આવતા પેઢીને પણ બતાવે, તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ પ્રમુખ સાહેબને પ્રાર્થના કરીએ, આજે આ પુણ્યભૂમિમાં અવતરા તમામ અવતારો, તમામ આચાર્યો, ઋષિમુનિઓ, મહાપુરુષો, મહાન ભક્તો, દેશભક્તો, આપણા માતા પિતા, પૂર્વજો, બધાને આપણે પ્રાર્થના એવી કરીએ કે તમે અમને એવા આશીર્વાદ આપો, બસ અમને એવી બુદ્ધિ શક્તિ યોગ આપો કે અમે પણ આ સનાતન ધર્મની, આ ભારતીય સંસ્કૃતિની, આ દેશની અને દેવની મહાન સેવા કરી શકીએ, અમે પણ અમારું જીવન ધન્ય બનાવી શકીએ, એવી આજના દિવસે પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.
3: વંદે યજ્ઞ પુરુષ દાસ ચરણમ શ્રી યોગિરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ ગુણાલય ગુરુમ મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાત્. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજની જય. પૂજ્ય પરમ તત્વ સ્વામીએ ખૂબ સુંદર રીતે ભારતીય સંસ્કૃતિની અસ્મિતા સહિત ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની આપણને વાતો કરી. જ્યારે કોઈ બે વક્તાઓ એક જ વિષય ઉપર બોલવા માટે ભેગા થયા હોય ત્યારે પાછલા વક્તાને સારી પેઠે મૂંઝવણ થાય એનો અર્થ એ કે આગલા વક્તા ઘણા સફળ થયા છે. શ્રોતાઓ તો હંમેશા આનંદ જ માણતા હોય છે, પણ વક્તાઓની મૂંઝવણ થોડીક અનુભવવા જેવી પણ છે. એક વખત જયપ્રકાશ નારાયણ અને બીજા જેવા જાણીતા ભારતના એક પૂર્વ નેતા બહુ જ શીઘ્ર એવા વિચારક હતા, એ બંને એક સભામાં એક જ વિષય ઉપર પ્રવચન કરવા માટે એકત્રિત થયા હતા. અને એમાં પ્રથમવાર જયપ્રકાશ નારાયણનો હતો, હું બીજા નેતાનું નામ તો ભૂલી ગયો છું, અને બીજો વારો જે નેતાનો હતો એમણે પહેલાં જયપ્રકાશ નારાયણને સારી રીતે સાંભળ્યા અને જયપ્રકાશ નારાયણે ખૂબ સારી રીતે પોતાનો વિષય ડીલ કર્યો અને ખૂબ સારી રીતે એમણે વિષયને ન્યાય આપીને શ્રોતાઓને એક સારી પેઠે રંજિત કર્યા, પ્રભાવિત કર્યા. પછી જ્યારે બીજા નેતાનો વારો આવ્યો ત્યારે એમણે સરસ સ્ટોરી માંડી કે વાત જાણે એવી, અમે બેઉ અહીંયા આજે પ્રવચન કરવા માટે આવતા હતા ત્યારે અમારે બેને ગાડીમાં ચર્ચા થઈ કે ભાઈ તમે કયા મુદ્દાઓ લેવાના છો, એટલે એમણે એમના મુદ્દા મને કયા ને મારા મુદ્દા મેં એમને કયા. પછી અમે બેઉ એકબીજાના કાગળિયા વાંચતા હતા એમાં અમારા કાગળિયાની અદલ બદલ થઈ ગઈ અને એમાં પેલો વારો એમનો આવી ગયો, એટલે મારે જે કહેવાનું હતું એ બધું બોલી ગયા છે ને હવે એમનું પ્રવચન એ શરૂ કરે. એટલે એવી ક્યારેક સ્થિતિ ઉદ્ભવતી હોય છે. આજની સ્થિતિ સાવ એવી નથી, કારણ કે 5000 વર્ષ જૂની આપણી ભારતીય સંસ્કૃતિ તો એમાં 45 મિનિટ તો એક્સ્ટ્રા મેટર નીકળે છે, વાંધો ન આવે. પૂજ્ય પરમતત્વ સ્વામીએ જ્યાંથી પૂર્ણાહુતિ કરી ત્યાંથી થોડીક આગળ આપણે શરૂઆત કરવી છે, પણ એના પહેલાં એક અગત્યનો મુદ્દો પણ સમજી લેવા જેવો છે. ભારતીય સંસ્કૃતિ માટે આપણે બધા જ ખૂબ અસ્મિતાની ગૌરવની બહુ જ સુંદર બધી વાતો કરીએ છીએ, સાથે સાથે આપણે પાછળ ચાપખા પણ મારીએ છીએ, 100 મેં સે 80 બેઈમાન ફિર ભી મેરા ભારત, આ વાતો પણ આપણે કરીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ એટલી બધી રહસ્યમય અને જટિલ સંસ્કૃતિ નથી કે જેમાં આપણને કંઈ સમજ ન પડે. બહુ જ સરળ સંસ્કૃતિ છે, બહુ જ સરળ એના સિદ્ધાંતો છે, પરંતુ તેમ છતાં યોગ્ય અભ્યાસના અભાવે આપણને આપણી ભારતીય સંસ્કૃતિની નાડ હાથમાં આવતી હોતી નથી. યોગ્ય ગુરુના અભાવે ભારતીય સંસ્કૃતિની પરખ આપણને પૂરતી હોતી નથી. એટલે આપણે એ જ દેશની માટીમાંથી પેદા થયા, એ જ સંસ્કૃતિની વાતો કરતા થયા, એ જ સંસ્કૃતિની સરિતાઓનું પાણી પીતા રહ્યા અને એ જ સંસ્કૃતિને ખોદતા પણ રહ્યા. દુનિયામાં ભારતનું કોઈએ સૌથી વધારે ખોદ્યું હોય તો કોણે ખોદ્યું છે? એ બધા પશ્ચિમના લેખકોએ. કોણે ખોદ્યું છે? દુનિયામાં ભારતની ઇમેજ સૌથી વધારે ખરાબ કરી હોય તો કોણે? કોઈ સિકંદરને, કોઈ મોહમ્મદ અફદને એવા કોઈએ? દુનિયામાં ભારતની જે કાંઈ ઇમેજ બગડી છે એ આપણા જેવા ભારતમાં જ પેદા થયેલા લોકોએ ભારતની ઇમેજ બગાડી છે. અને એવા ઇમેજ બગાડનારાઓ બહુ સારી રીતે ક્યારેક ભારતનો મહિમા પણ ગાતા હોય છે. તો મૂળ અર્થ એ છે કે ભારતની વાતો કરવી, ભારતની અસ્મિતાની ને ભારતના મૂલ્યોની વાતો કરવી, પ્રવચનો અને ચોપડીઓ દ્વારા એ બધું લોકો સુધી પહોંચાડવું એક મહિમા છે જ. પણ જેમ પૂજ્ય પરમતત્વ સ્વામીએ છેલ્લે કહ્યું તેમ આ આચરણની જીવનમાં ઉતારવાની સંસ્કૃતિ છે. અને ભારતીય સંસ્કૃતિએ જે મૂલ્યો નક્કી કર્યા છે, ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ જે મૂલ્યો નક્કી કર્યા છે, ભારતીય સનાતન ધર્મના જે મૂલ્યો નિશ્ચિત થયા છે એ કેવી રીતે નક્કી થયા છે, એ કોઈ દેશનું બંધારણ ઘડવાનું હોય અને મિસ્ટર આંબેડકરને મિસ્ટર મુનશીને એવા 5-10 જણા વિદ્વાનો ભેગા થઈને નક્કી કરી નાખે એક બંધારણ, એવી રીતે કંઈ નથી ઘડાયું. આ મૂલ્યો નક્કી કેવી રીતે થયા છે અને શા માટે એને મૂલ્ય તરીકે આજે આપણે સ્વીકારતા થયા છીએ. ભારતની અંદર જેટલો જીવન અને મૃત્યુનો વિચાર થયો છે એટલો કદાચ દુનિયામાં કોઈ દેશમાં થયો નથી. શોપનહોવર, માર્ક ટ્વેન, મેક્સ મુલર, આર્નોલ્ડ ટોયનબી, હમણાં છેલ્લે જેમણે જે એમને યાદ કર્યા એવા અમેરિકન પ્રસિદ્ધ ઇતિહાસકાર વિલ ડ્યુરાન્ટ, આ બધાએ મોટા મોટા પશ્ચિમના વિચારકોએ આ વાતનો વારે વારે જુદા જુદા માધ્યમમાં એકરાર કર્યો છે. કોઈ પત્રમાં કર્યો છે ને કોઈ પોતાના પુસ્તકની પ્રિફેસમાં કહ્યું છે ને કોઈ પોતાના પુસ્તકમાં સારી પેઠે એના ઉપર ચેપ્ટરો લખીને કર્યું છે. ભારતમાં જેટલો જીવનનો વિચાર થયો છે અને ભારતમાં જેટલો મૃત્યુનો વિચાર થયો છે દુનિયાના કોઈ દેશમાં ક્યાંય પણ આનો વિચાર થયો નથી. એવરેજ માણસ જ્યારે જન્મે છે ત્યારે એને ખબર નથી કે કોઈ કઈ હવાનો એ પોતે શ્વાસ લઈ રહ્યો છે, અને એને ધીમે ધીમે માતા પિતા દ્વારા પોષણ મળે છે. માણસ મોટો થાય છે અને ક્રમ છે એ પ્રમાણે યુવાન થયા પછીનું લગ્ન થયા પછી ધીમે ધીમે ક્યાં સંસાર પસાર થાય છે ખબર પડતી નથી, 60 વર્ષે નિવૃત્તિ અને પછી કોઈક સમય પણ અમારા અમદાવાદમાં જેને સારી પેઠે અમે ઓળખીએ છીએ અમારું દૂધેશ્વરનું સ્મશાન ગૃહ, એ તરફની આપણી અંતિમ વિદાય. બસ આ જ જીવન છે. પશ્ચિમ અને ભારત એ બે વચ્ચે સૌથી મોટો જે ડિફરન્સ છે તે અહીંયા છે. આને કોઈ દિવસ ભારતે જીવન માન્યું જ નથી. ભારતે કોઈ દિવસ આને આ એક વખત મૃત્યુ પામેને મૃત્યુ પણ માપ એને મૃત્યુ તરીકે સ્વીકાર કર્યો નથી. તો ભારતે એક જુદા જ પરિપ્રેક્ષ્યમાં એક જુદા જ દ્રષ્ટિકોણથી જીવન અને મૃત્યુનો ખૂબ ઊંડો વિચાર કરીને શા માટે જીવન મળ્યું છે એનું વારે વારે મંથન કરીને એક અદ્ભુત ખજાનો શોધ્યો. એ ખજાનો એ આપણા મૂલ્યો. એ ખજાનો એટલે કોઈ ભૌતિક સુવિધાઓનો ખજાનો નથી. એ ખજાનો એટલે એક પ્રકારની સમજણ. ભારતીય સંસ્કૃતિ એટલે એક સમજણ છે અને એ સમજણ પ્રમાણે વર્તવાનો શુદ્ધ પ્રયાસ છે. લોકો એને મૂલ્યો નામ આપે છે કે જે નામ આપવું હોય તે. આ નામ સંસ્કૃતિ. ભારતે દુનિયાને જે સમજણ શીખવી છે, ભારતે દુનિયાને એ સમજણ શીખવીને વર્તવા માટેના જે પ્રેરક ઉદાહરણો પૂરા પાડ્યા છે એ દુનિયામાં બીજે ક્યાંય એવું બન્યું નથી. તો ભારતે જીવન શા માટે મળ્યું છે એનો સૌથી પહેલો ઉત્તર આપ્યો કે જીવન સુખ માટે મળ્યું છે, શાંતિ માટે મળ્યું છે. તો શાંતિ ફક્ત આ જીવન હમણાં પૂરતી જ નહીં, ઇહલોક પરલોક, આ લોક અને પરલોકમાં આપણને શાંતિ પ્રાપ્ત થાય એવી રીતે આ જીવનમાં આપણે સમજણ કેળવવી જોઈએ, એવી રીતે આપણે આ જીવનમાં વર્તવું જોઈએ. અને એટલા માટે જ ભારતનો ઋષિ એણે ક્યારેય એવી વાત કરી નથી કે ના તમારી પાસે મોટા બંગલા હોવા જોઈએ, તમારી પાસે ફલાણું હોવું જોઈએ, તમારી પાસે ફલાણી પ્રકારની સંપત્તિ હોવી જોઈએ તો સુખ શાંતિ. તમે ઉપનિષદ ઉપાડો, તમે વેદો ઉપાડો, તમે આપણા મહાન ગીતા જેવા અધ્યાત્મના ગ્રંથો ઉપાડો, વચનામૃતને સ્વામીની વાતો ઉપાડો, કોઈ જગ્યાએ ભૌતિક સુખની વાતોનો નિર્દેશ નથી. કારણ કે બધાને ભારતીય સંસ્કૃતિના આચાર્યો ઋષિઓને પાયામાં એક દ્રઢતા છે, કોઈ દિવસ ભૌતિક સુખથી માણસને શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી. અને બધા જ સુખ છે ટેમ્પરરી સુખ છે, બધા જ સુખ છે ક્ષણિક સુખ છે, શાશ્વત સુખ એ કંઈ અલગ વસ્તુ છે. એટલે ભારતના ઋષિએ એના એકે એક પેદા થતા બાળકના હૃદયમાં એક વાત વારે વારે ઘૂંટાવી કે આપણો જન્મ શાશ્વત સુખ માટે થયો છે. આ ભારતીય સંસ્કૃતિનો પહેલો જ સિદ્ધાંત, શા માટે આપણો જન્મ થયો છે? શાશ્વત સુખ માટે આપણો જન્મ થયો છે. આપણો જન્મ શાશ્વત સુખ માટે, બીજો શબ્દ આપણે કહીએ છીએ, મુક્તિ માટે થયો છે, મોક્ષ માટે થયો છે. આપણને મને જ પોતાને વારે વારે વિચાર થાય છે, આપણે બધા જ વિચારશીલ છીએ અને વિચારી શકીએ છીએ, શા માટે આપણે જન્મ્યા છીએ? બુદ્ધિમાં બેસતું નથી. શું આપણું શું જીવન શું છે? આ આટલા આપણે જન્મ્યા ત્યારે આટલા વર્ષો વીતી ગયા છે, ખબર નહીં ક્યાંથી ક્યાં ભેગા થઈ ગયા. અમે સાધુ થયા છીએ, આપ સૌએ સંસાર માંડ્યો છે, ક્યાં કોઈની સાથે તમારો સંસાર મંડાયો, ક્યાંથી તમારે સંતાનો, એ કોક આત્મા ક્યાંથી ક્યાં તમારે ઘરે આવ્યા, આપણે ક્યાંકથી કોકના ઘરે જન્મ્યા. અને આ શંભુ મેળો અને આપણો પેલો ભક્ત કવિ બ્રહ્માનંદ કહે છે, યે ચલા ચલી કા ખેલા, યે દો દિન કા જગ મેં મેલા, કોઈ આવે કોઈ જાવે, કોઈ ગઠરી બાંધ સીધાવે, કોઈ ખડા તૈયાર અકેલા, યે દો દિન કા જગ મેં મેલા. શું છે આ જીવન? આપણો ભારતનો દરેક એ વ્યક્તિ એ આ વિચાર લઈને આવે છે, ક્યાં આ આ જીવનમાં ક્યાંથી ક્યાં આપણે ભટકીએ છીએ. હમણાં સ્વામીજીએ ઉદાહરણ આપ્યું, ભરતરીને સોરી ગોપીચંદનું ઉદાહરણ આપ્યું. એ ગોપીચંદની માતા, એ જમાનામાં ખબર નહીં કોઈ કોલેજમાં સ્ત્રી શિક્ષણ અપાતું હશે કે નહીં, કઈ કોલેજમાં એ પીએચડી થઈ હશે ખબર નથી આપણને, પણ એ ગોપીચંદની માતા એ આ વિચાર કરે છે કે તારી કંચન જેવી કાયા રોળાઈ જશે. અને એ વિચાર એટલો બધો પાવરફુલ છે. અત્યારે જીવન છે અને જીવન ક્યારેક નથી પણ ખરું, તો આનો વિચાર આપણે કેમ કરતા નથી? ગોપીચંદની માતા એના નવયુવાન જુવાન પુત્ર રાજવી એ પોતાના પુત્રમાં આ મૂલ્ય એવી રીતે સ્થાપે છે કે એક મહાન ભક્ત ભારતને પ્રાપ્ત થાય છે, જે પોતાની પણ મુક્તિ કરી શક્યા અને બીજા અનેકની મુક્તિનો માર્ગ દેખાડી શક્યા. તો જીવન અને મૃત્યુનો જે આખો કન્સેપ્ટ છે, એમાંથી જ આપણે ત્યાં શ્રદ્ધા આવી, એમાંથી આત્મવિદ્યા, અધ્યાત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા, પરબ્રહ્મવિદ્યા જે કાંઈ છે તે, અને બધા જ મૂલ્યો એમાંથી આવ્યા. થોડા સમય પહેલા એક અમારા બહુ જ પ્રસિદ્ધ વિદ્વાન, એની સાથે ચર્ચા થતી કે વર્ણને આશ્રમ, ભારતે ભારતનું કોઈએ બગાડ્યું તો કે વર્ણને આશ્રમે બગાડ્યું છે, વર્ણાશ્રમ દરમિયાન. પણ ખોટી વાત છે, વર્ણને આશ્રમ એ પણ એ અધ્યાત્મનો ભાગ છે. આજના મોડર્ન જે આપણે બધા અર્થ કરીએ છીએ, એ ભારતના ઋષિઓને વર્ણને આશ્રમનો અર્થ અભિપ્રેત નહોતો, એમને વર્ણને આશ્રમ એક સાધના પદ્ધતિમાં, એક નિત્ય ભગવાનની ભક્તિના એક માર્ગ તરીકે વર્ણને આશ્રમ લીધા હતા. અને એમની જે આખી વર્ણને આશ્રમની પરિકલ્પના હતી એમાં એવું હતું કે દરેક કુળમાં જન્મેલો માણસ, દરેક વર્ગમાં જન્મેલો માણસ સાચામાં સાચી રીતે સુખ પ્રાપ્ત કરી શકે આ જીવનમાં, અને પરલોકમાં એની પરલોકમાં પણ સુખ પ્રાપ્ત કરી શકે, એની મુક્તિ થાય એ તેની વ્યવસ્થા ગોઠવવી, એના માટે આખા વર્ણને આશ્રમ હતા. આજે તો આપણે બધી એને વ્યાખ્યાત બદલી નાખીને એવી મચડી નાખી છે કે ન પૂછો વાત. તો વર્ણને આશ્રમથી માંડીને જે કંઈ આપણી વ્યવસ્થા આવી એ જીવન અને મૃત્યુમાંથી આવી છે. જીવન અને મૃત્યુનો સંકલ્પ કરીને, જીવન અને મૃત્યુની સંકલ્પના વિભાવનાને વધારે વધારે ઊંડી વિચારીને મહાપુરુષે આપણને કેટલાક અદ્ભુત એવા મૂલ્યો શીખવ્યા. ભારતીય સંસ્કૃતિએ જે મૂલ્યો શીખવ્યા છે એમાં પહેલામાં પહેલી વાત કહી, આ જીવનમાં જો આપણે સુખ જોઈતું હોય તો એક સાદો સિદ્ધાંત ભગવદ્ ગીતામાં વારે વારે ઘૂંટાયો છે, અશાંતસ્ય કુતઃ સુખમ, મનને શાંત કરો, ભારતીય સંસ્કૃતિનો આ સિદ્ધાંત છે, આ એનું મૂલ્ય છે. દુનિયામાં ક્યાંય આપણને મનની શાંતિની વાત નથી થતી. તમે અમેરિકા ઉતરો, તમે ઇંગ્લેન્ડ ઉતરો, તમે આપણે દુનિયામાં કોઈ પણ દેશમાં જઈએ, પીસ ઓફ માઇન્ડ શબ્દ મળે છે, પીસ ઓફ માઇન્ડ એ શબ્દ પ્રચલિત છે, પણ પીસ ઓફ માઇન્ડ માટે તમને પેપ્સી આપે, એના માટે તમને કોકાકોલા આપે, એના માટે તમને સારો પલંગ આપે, એના માટે તમને એર કન્ડિશનરની સુવિધા આપે. તો પીસ ઓફ માઇન્ડ ભારતીય સંસ્કૃતિએ વાત નથી કરી. અશાંતસ્ય કુત સુખમ, મન એની શાંતિ, મન એની સ્થિરતા. એટલે ભારતીય સંસ્કૃતિએ જીવનમાં જો સુખ જોઈતું હોય તો પહેલાં પહેલી મનની સ્થિરતા જોઈએ. તો મનની સ્થિરતા માટે શું કરવું? તો એના સિદ્ધાંતો આપ્યા છે. તો એમાં પણ એમણે પહેલો સિદ્ધાંત શીખ્યો, ઉપનિષદ, મુખ્ય તો 10 ઉપનિષદ છે, એમાં પ્રથમ ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ, 18 જ મારા ખ્યાલથી 18 જ મંત્રોનો ઉપનિષદ છે. એમાં પહેલો શ્લોક, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, કેટલો અદ્ભુત સિદ્ધાંત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે પંખો ફરતો હોય અને પંખાની પાંખ ઉપર એક કાળું ટપકું લગાડી દીધું હોય અને તમને એમ કે હવે આ કાળા ટપકા ઉપર તમે મન સ્થિર કરો તો શું થાય? પંખો ફરતો હોય ત્યારે તો મનની ભેગું આપણું આમાં માથું પણ ભમે જ, કારણ કે પંખો જ સ્થિર નથી, એનું કાળું ટપકું સ્થિર નથી. જ્યાં સુધી મન કોઈ સ્થિર વસ્તુમાં સ્થિર ન થાય ત્યાં સુધી મન સ્થિર થતું નથી. પણ સ્થિર વસ્તુ ક્યાં શોધવી? તો ભારતીય સંસ્કૃતિએ સિદ્ધાંત આપ્યો કે ઠેર ઠેર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ચરાચર સર્વમાં ભગવાનનો નિવાસ છે, દરેક જગ્યાએ ભગવાન બિરાજમાન છે. આ કેટલી મોટી બાબત છે, દુનિયાની કોઈ સંસ્કૃતિ આ વાત શીખવી નથી. અરે આ સેમેટિક રિલિજન્સની અંદર તો કેવી વાતો આવે છે કે અમુકમાં આત્મા છે અને અમુકમાં નથી, અમુકમાં જીવન છે ને અમુકમાં જીવન નથી. કેટલાકમાં તો કેટલાક તો એવું માને છે કે સ્ત્રીમાં છે એ શું કહેવાય કે એમાં તમારે દયા રાખવાની જરૂર જ નથી. કેટલાક ધર્મો તો એવા ક્રૂર છે, પ્રાણીને તમે ખાઓ, મારીને ખાઓ, કાંઈ વાંધો નહીં, એમાં જીવન જ નથી, એને તમે મારીને ખાઈ શકો. જ્યારે આપણી સંસ્કૃતિ શીખવે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સર્વત્ર પરમાત્માનો વાસ છે, એ પરમાત્માને ઓળખો. અને એ પરમાત્મા જે સર્વત્ર વસે છે તમારા હૃદયમાં પણ વસે છે, અને એ પરમાત્માને હૃદયમાં તમે ધારો. મુક્તાનંદ સ્વામી જેવા એક ગામડામાં ઉછળેલા કવિ ગાય છે, ધ્યાન ધર ધર્મના પુત્રનું, અને એમાં શું કહે છે, કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિષય નાથ બાસે. હું તમે દુનિયામાં આગા પાછ થાવ છો, તમારી પાસે ભગવાન અંદર જે બેઠા છે એ જ સર્વોપરી સર્વત્મા સર્વસુખના સાગર બેઠા છે, આનંદ આનંદ ને શાંતિ શાંતિ એમાંથી જ વ્યાપશે. તો ભારતીય સંસ્કૃતિ આપણને આ એક અદ્ભુત શીખવી છે બાબત કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અને એની સાથે બીજા એ જ મંત્રમાં પાછળનું ચરણ અદ્ભુત કહે છે કે તેને ત્યક્તેને ભુંજી થા હા મા ગૃધ કશ્ય સ્વિદ્ધનમ. તમે એક બાજુ ઈશાવાસ્યમની સાથે વાત કરો, બીજી બાજુ બીજાનું પડાવી લેવાની વાત કરો તો એ ધંધોય ખોટો છે. એટલે તેને ત્યક્તેને ભુંજી થા, બીજાનો એટલે કે તમે ત્યાગ કરો, ત્યાગીને ભોગવો. તો ભારતીય સંસ્કૃતિએ પહેલો મુદ્દો આપ્યો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સર્વત્ર ભગવાનનો વાસ છે. બીજો મુદ્દો એમણે આપ્યો કે ત્યાગ કરતા રહો. આપણી સંસ્કૃતિ ભોગની સંસ્કૃતિ નથી, ત્યાગની સંસ્કૃતિ છે. રંતિદેવ રાજાનું આખ્યાન સાંભળ્યું, કેવો ત્યાગ! અને રામચંદ્રજીની બાબત, રામે ત્યાગ કર્યો. ઘણી વખત આપણને આશ્ચર્ય થાય છે કે બે ભાઈઓ એના પિતાની મિલકત માટે જે ઝઘડતા હોય છે એના ઉદાહરણો જ્યારે આપણે સાંભળીએ છીએ તો આપણને થાય કે આ ભારતીય સંસ્કૃતિના સંતાનો છે. રામ એ 14 વર્ષ માટે વનવાસ સ્વીકારી લે છે, આટલી પણ શરત વિના, કે હું પાછો આવું ત્યારે પાછો આપણે ભાગ રાખજો, હા આગા પાછીના નહીં થઈ જતા, નથિંગ, એ કાંઈ નથી. અને ભરત એના ભાઈને ભાગ આપવા માટે, એના ભાઈને સોંપવા માટે ચિત્રકૂટ દોડતો જાય છે કે આ તમારું છે, તમે લઈ લો. દુનિયાની કોઈ સંસ્કૃતિ આવા ઉદાહરણો આપ્યા છે? કેટલી ઉચ્ચ કોટીની ત્યાગની ભાવના! એક રાજા પોતાની પ્રજાના સુખ માટે સર્વસ્વ ત્યાગ કરી દે, અને પ્રજાના સુખ માટે બરાબર છે, પણ ક્યાં સુધી? કે આટલા 49 દિવસના એને ઉપવાસ થયા, બધું છેલ્લે આપી દીધું, ભગવાન પ્રગટ થયા પહેલાં એને છેલ્લે કંઈક સૂકો રોટલો મળે છે, એ પણ પેલા ભિખારીને પેલા કૂતરાને નાખી દે છે, અને જ્યારે ભગવાન પ્રગટ થાય છે ને તું માગ એમ કહે છે, આપણે જે હોય તો શું માગે? બધી વાત પછી, પહેલાં આપણું રાજ્ય પાછું લાવી દો. એનું રાજ્ય જતું રહ્યું છે, સાવ અત્યારે હાથે પગે થયો છે, ત્યારે જે માગે છે, ઇતિહાસની કેટલીક અજોડ પ્રાર્થનાઓ છે, અને જે કેટલીક છે બધી જ ભારતમાં જ થયેલી છે અજોડ પ્રાર્થનાઓ, એમાંની આ એક અજોડ પ્રાર્થના છે કે મારે કંઈ જ જોતું નથી, નત્વમ કામયે, મારે મારી બીજી કોઈ જ ઈચ્છા નથી. એ છેલ્લી બાબતમાં કહે છે પ્રાણીનામ આરતી દેહનાશનમ, પ્રાણીનામ દુઃખ તપ્તાનામ. જે બધા પ્રાણીઓ છે જે દુઃખથી બધા તપ્ત થયેલા છે એમના દુઃખને આપ વિદારો, એના દુઃખનો આપણે નાશ કરો એવું માગું છું. અરે બાપ, આવું કોઈ માગે? જ્યારે એને ખાવાનો રોટલો નથી, પહેરવાની લંગોટી નથી, અને ભિક્ષાપત્ર હાથમાં છે પણ એમાં નાખવા માટેનું અનાજ દુનિયામાં ક્યાંય નથી, એવી જગ્યામાં એવા સંજોગોમાં પસાર થઈ રહ્યો છે, ત્યારે એમ માગે છે બીજાને શાંતિ થાઓ. આ કઈ કોટીની ભાવના છે? આ કઈ કોટીનો ત્યાગ છે? ભારતીય સંસ્કૃતિ આ ત્યાગનું મૂલ્ય શીખવે છે. આજે ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, સારી પેઠે વધ્યો છે, એ વાતનો આપણે બધા જ સ્વીકાર કરીએ છીએ. પણ આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો 50 વર્ષે, 50 વર્ષે નહીં તો 100 વર્ષે પણ ફરીથી પાછો ભારતમાં ત્યાગનું મૂલ્ય લાવવું જ પડશે. એનો કોઈ ઈલાજ જ નથી, એનો કોઈ વિકલ્પ જ નથી. સારી શરૂઆત તો ખૂબ થઈ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વયં મારે જે આ 700 સાધુઓને જે ત્યાગ કરાયો છે એ અસાધારણ ત્યાગ છે. કરોડોપતિના છોકરાઓ, પેલા કાગ કવિ ગાયું તેમ કે કોટીપતિના કુંવરિયાઓ, એ બધા પોતાની મિલકત છોડીને આવે. અમે ગામડામાં સંતો પાસેથી ઘણી વખત ઉદાહરણો સાંભળતા કે એક બાપ રસોઈયો, સારો રસોઈયો મરી ગયો, અને બે છોકરાઓ એના, બે જણાને એના બાપની મિલકતમાં રસ અને મિલકતના ભાગ પાડ્યા. પણ પછી છેવટે એક ઝારો વધ્યો, ગાંઠિયા પાડવાનો ઝારો. અને પેલો નાનો દીકરો કે બાપુજીની આ મિલકત, આ ગાંઠિયાના વાળો જે ઝારો છે મને મળવો જોઈએ, મોટો કે ના મને મળવો જોઈએ. એ સારી પેઠે બે વચ્ચે ઝઘડો ચાલ્યો. પછી મહાજન મળ્યું, એટલે મહાજન કહેવા લાગ્યું કે ભાઈ હવે ઝારો તું આને આપી દે ને, તું એની કિંમત ચૂકી. તો કે ના, આ ઝારો સુકન્યાળ છે, કારણ કે આનાથી બાપુજી ગાંઠિયા પાડતા હતા ને એમાંથી અમે સુખી થયા છે, એટલે આ ઝારો મારે જોઈએ છે. મહાજને કહ્યું સારું, કાંઈ વાંધો નહીં, પણ હવે આમાં અમારી પાસે બીજો કોઈ ઈલાજ નથી. તો કે તમે કોર્ટ કચેરી કરીએ. કોર્ટ કચેરી જે કંઈ થતું હશે એ બધું કર્યું, સારી પેઠે કર્યું, અને પછી છેવટે નિર્ણય આપ્યો કે ઝારાના બે કટકા કરો, અડધો આ લે ને અડધો આ લે, બેમાંથી એક ગાંઠિયા પાડી શકવાના છે. કોણ ગાંઠિયા પાડી શકવાના છે? એક ઝારા જેવી બાબતમાં પણ ત્યાગની વૃત્તિ માણસો દુનિયાભરમાં ગુમાવી દે છે, ત્યારે આ સંતો એ પોતાની કરોડોની મિલકત છોડીને આવતા રહે છે. આપણા એક સંત પૂજ્ય, જો કે નામની બહુ આવશ્યકતા નથી, એ સંત એમના પોતાના પિતાશ્રીના એકના એક પૂર્વાશ્રમના સુપુત્ર, એમના પિતાશ્રી મૃત્યુ પામ્યા અને એટલે અક્ષરવાસી થયા. એમની માતા પણ છેલ્લી અવસ્થામાં હતા, એટલે એમના બેન અને બનેવી એ મંદિરે આવ્યા. અને મંદિરે આવીને એમણે કહ્યું કે હવે આ જે મિલકત હતી એમના પિતાની, આ જે સ્વામી થયા છે એમના પિતાની મિલકત હતી, હવે અમે તો અમારે કંઈ જોઈતી નથી. અને થોડાક સમયમાં આ એમના માતુશ્રી છે એમનો પણ અક્ષયવાસ થશે, તો આ મિલકતનું શું કરવું છે? એમની હવે હકીકતે મિલકતના ભાગીદાર એ કહેવાય, એટલે એની બેનને ભાગવતો છે, બેન રાખશે, પણ એમની મિલકતનું શું કરવું છે એ જરા એમને પૂછી જુઓ. એટલે પૂછવા માટે આવ્યા તો અમારા પૂજ્ય કોઠારી સ્વામી હતા, એ કે કશો વાંધો નહીં, બોલાવીને પૂછી જોઈએ. એટલે એમને બોલાવ્યા અને પૂછ્યું, ભાઈ આ પૂછે છે. તો સંત જરા આવેશમાં આવી ગયા અને ગુસ્સામાં આવી ગયા કે મને પૂછવાનું આ બધું, મારી કંઈ મિલકત છે મેં છોડી દીધું, મને શું કામ પૂછો છો આ બધું? કે પ્રમુખ સ્વામીને પૂછીએ, બાપાને પૂછીએ. સ્વામી બાપા એમને બોલાવીને ગમત કરી કે આ પૂછે છે તમારી મિલકતનું શું કરવાનું છે. તો આમ આમ આમ શું કહેવાય કે બીજો હોય તો કંઈક બીજો આમ સામે ઉત્તર પણ આપે, આ બિચારા બહુ સાધુતા સંપન્ન આદર્શ સંતોના એ રાસ્તે છે. એમ બાપાને કહ્યું, સ્વામી આપ મને પૂછો છો, મારા સ્વામી રહેવા દો મને. તો અમે બધા ત્યાં બેઠા હતા, અમે તો બધા ગમતો કરતા હતા, પણ દુનિયામાં પોતાની મિલકતનો ભાગ જતો કરે એવા કેટલા હોય છે. આ ત્યાગ, આપણે રામની વાતો કરતા હતા, રામની વાતો જૂની થઈ ગઈ, રામાયણની ટેપ ઘસાય ઘસાય ઘસાય ઘસાય ઘસાય ને ભારે જતી રહી, એટલે આપણને લાગ્યું આ રામની વાતો બધી રામના સમયની થઈ. આજે પ્રમુખ સ્વામી જે કેટલા રામ પકડ્યા છે આવા, કે જે ત્યાગ કરે છે, નથી જોઈતો ભાગ. તો ત્યાગ એ ભારતીય સંસ્કૃતિની બીજી મોટી ભાવના છે. પણ ત્યાગ એટલે કેવો ત્યાગ, તો એની પણ સરસ એક અદ્ભુત વિભાવના છે. ઘણા લોકો ત્યાગ કરે પોતાના ભાઈ બહેન માટે, ત્યાગ કરે ના ના મારા ભાઈ માટે બધું જ અર્પણ, મારે છોડી દેવું છે, મારે કંઈ જોઈતું નથી, એવા કેટલાક વીરલા હોય છે. પણ આપણે ત્યાં વાત કરી, બહુ અદ્ભુત વાત કરી, ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, એમ કહીને વાત કરી કે ભાઈ તમારા ગામનું ભલું થતું હોય તો તમારે કુળના ભલાનો ત્યાગ કરવો, અને જનપદનું ભલું થતું હોય તો ગામના ભલાનો ત્યાગ કરવો, એમ કે હાયર વેલ્યુઝમાં તમારે આગળ જવાનું. પણ આમાં તો ક્યાં સુધી શીખ્યું ભારતીય સંસ્કૃતિએ કે વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વીને તમારું કુટુંબ સમજો, આખી પૃથ્વી તમારો પરિવાર છે, અને આખી પૃથ્વીમાં કોઈનું પણ ભલું થતું હોય તો તમારા સર્વસ્વનો તમે ત્યાગ કરો. વસુધૈવ કુટુંબકમ શબ્દ, આપણે અત્યારે ગ્લોબલ ફેમિલી શબ્દ બધા પ્રસરાવે છે, આપણા શું યુનોવાળા અને બધા, અને આ કેટલા

આપણા સંતો, આપણા આચાર્યો કેટલા મોટા મોટા એના ઉદાહરણો છે કે એક વખત પરિવારનો ત્યાગ કર્યો, આખી પૃથ્વીને પોતાનો પરિવાર માન્યો. પ્રમુખ સ્વામી મહારાજ આખી પૃથ્વીને પોતાનો પરિવાર માને છે. તમે કોઈ એક વ્યક્તિ એવો લઈ આવો કે જે પોતાના દીકરા દીકરી એ સિવાય બાજુનાને પણ પોતાનો માની શકે, બાજુનાને, પોતાના ભાઈના દીકરાને, પોતાની બહેનની દીકરીને પોતાની માની શકે. આપણે છે ને તે ઓલી જૂની રવીન્દ્રનાથ ટાગોરની સ્ટોરી સાંભળેલી યાદ આવે છે કે પેલો એક એક પરિવાર, બંગાળી પરિવાર, એમાં બાજુમાં એના ભાઈઓ કે કોઈ એના નજીકના કોઈ સગાવાલા રહે, અને એ અચાનક એના માતા પિતાને બધા મૃત્યુ પામે, નાનો બાળક, એ પછી આના ઘરમાં એને લઈ આવે છે કારણ કે બધા મૃત્યુ પામ્યા છે. તો બાળકોમાં જે કોન્ફ્લિક્ટ થાય, કારણ કે પેલી માં એ પેલો બહાર દુનિયાને શું બતાવે કે હું આને કેની જેમ સાચું છું કે મારો પોતાનો દીકરો છે, એવી રીતે સાચું છે એમ કે, અને અંદરખાને પેલા લઈ જઈને ત્યાં એને રોટલી ને ઘી ખવડાવે, અને બહાર પેલાને કોનાને ઘી ખવડાવે, પોતાનાને, અને પેલાને શું કહે, બધાને પછી હરખું જમાડે બહાર. આ દુનિયામાં કોમન ઉદાહરણ છે, બધા જાણીએ છીએ. આપણો દીકરો તેમ ધીમે લઈને પછી બતાવી દે, જો બીજો જોવે નહીં, તારું કામ કાઢ લે. આ કોમન દુનિયામાં બનતી બાબત છે. પોતાના ચાર કે પાંચ માણસના કુટુંબ સિવાય પોતાનો કોઈને કુટુંબી માનવું અથવા મારો પોતાનો માનવો, પોતાનો માનવો, એ કોણ કરી શકે? પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષ આખી દુનિયાને પોતાને માને છે. ક્યાં આદિવાસીઓ, ક્યાં અમેરિકાવાસીઓ, અને ક્યાં. સૌથી પહેલી બાબત તો અમને એટલું બધું આશ્ચર્ય થાય છે, આજે 82-83 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ આ નવયુવાનોને સાધુ બનાવે છે અને એને પોતાના ખોળે લે છે. 700 છોકરાઓને દત્તક લેવા, પોતાના ખોળે લેવા. તમે કેટલા છોકરા દત્તક લઈ શકો? એ કઈ નહીં, બે ભારે પડે છે. કેટલા છોકરા આપણે દત્તક લઈ શકીએ? આ 700 યુવાનોને આમ તો જો દત્તક લીધા, એમને જમાડવા, એમને રાખવા, એમના જીવનની બધી જ સંભાળ રાખવી, આ વસુધા કુટુંબકમ માનતા હોય તો જ. પ્રમુખ સ્વયં મારને શું થયું છે, કચ્છમાં ગામડાઓ તૂટ્યા તો ત્યાં પોતે 10 ગામડાઓ બાંધવા ગયા છે, ઓરિસ્સામાં ગામડાઓ તૂટ્યા તો ત્યાં ગામડાઓ બાંધવા ગયા. ક્યાંના ક્યાં પોતે કોના ઘરે ક્યાં કેવી રીતે મદદ પહોંચાડે છે એની આપણને કલ્પના પણ નથી, એની આપણને ખબર પણ નથી. કેટલા લોકોને કેટલા પ્રકારે કેવી રીતે મદદ કરી છે એ એ પેલું કહે છે ને, યદી લિખતી શારદા, શારદા પોતે લખવા બેસે અને કજ્જલમ સિંધુ પાત્રે, સિંધુ પાત્રની શાહી કરે તો પણ લખી ન શકે, એટલા બધા લોકોને એમણે મદદ કરી છે. વસુદૈવ કુટુંબકમનો આદર્શ છે. આપણી સંસ્કૃતિએ આપણને વસુદૈવ કુટુંબકમની વાત કરી, સાથે સાથે એ વાત કરી વિશ્વસ્ય એક નિડમ, આપણે બધા જ એક માળાના પંખી છીએ. કેટલી અદ્ભુત આમ વિભાવના છે, વિશ્વને માળો કલ્પવો અને માળામાં આપણે બધા એક પંખી, એક ડાળના પંખી જેમ આપણે કહીએ છીએ, આપણે બધાના પંખી છીએ. જે દિવસે આપણને આ સમજાઈ જાય તે દિવસે આપણા મારા તારાના પ્રશ્નો પણ બહુ જ ઘટી જાય. આપણે ટ્રેનમાં અહીંથી મુંબઈ જતા હોઈએ અમદાવાદથી, અને આપણે સામસામેની આપણને સીટ આવી હોય, આપણે એક ડબ્બાના યાત્રી, એક ડબ્બામાં પણ આપણે એક કમ્પાર્ટમેન્ટના યાત્રી બન્યા, આટલું આપણને મનાણું. કેટલું? એક કમ્પાર્ટમેન્ટના આપણે યાત્રી થયા. આટલામાં તો આપણને એકબીજાને મમતા થાય. તમે છાપું ખરીદો તો બે પાના સામેવાળો વાંચે ને બે પાના તમે વાંચો. તમે ભાખરડી લઈ આવો નડિયાદ સ્ટેશનની તો સામેવાળાને થોડીક આપો, થોડીક એ કંઈક લઈ આવો તો એ આપણને આપે, કારણ કે આપણે એક કમ્પાર્ટમેન્ટના યાત્રી થયા. તો આટલી હવે આટલો જ કમ્પાર્ટમેન્ટ છે, પણ ભારતના ઋષિઓએ કમ્પાર્ટમેન્ટ નહીં, વિશ્વ છે એક નડમ, આખું વિશ્વ બધા જ આપણે એક માળાના પંખી છીએ. અને આ કેટલી મોટી વિભાવના છે કે દરેક સાથે આત્મીયતાનો સેતુ સાધવાની, આપણે બધા જ એક છીએ. હવે આ લોકો અત્યારે રશિયા તો હમણાં વાતો કરતા થયા છે, ચીનમાં બધા હમણાં વાતો કરતા થયા છે, છેલ્લી શતાબ્દીમાં વાતો કરતા થયા, સામ્યવાદની વાતો કરતા થયા, સામ્યવાદની વાતો. આપણે ત્યાં સામ્યવાદની વાતો કરતા કેટલી બધી આગળ બાબતો, અને એમાંય એ આજથી હજારો વર્ષ પહેલાં ભારતનો ઋષિકુળનો એક પુત્ર ગાય, ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે તેજસ્વિનાવધીતમતુ. મને એકલાને તમે બળવાન ન બનાવી દો, મને એકલાને તમે સુખી ન બનાવી દો, મને એકલાને તમે તેજસ્વી બનાવી દો, બધાને બનાવો, મને એકલાને નહીં. આ આ વિશ્વ છે એક નિડમની ભાવના તો જુઓ કેટલી અદ્ભુત બાબત છે. આપણે તો કંઈ નહીં, મારું એ મારું, તારું મારું, હૈ યારું, એ એ ભારતીય ઋષિની ભાવના જ નથી. તો કેટલી ગ્લોબલ લેવલની આપણી ભાવના છે. એટલે ભારત

0: અંદર જે વેલ્યુઝ શીખવવામાં આવ્યા છે એમાં પણ બે મોટા બાબત બે મોટા ભાગ છે, એક પર્સનલ વેલ્યુઝ ને એક ગ્લોબલ વેલ્યુઝ. એ બે વચ્ચે બહુ થીન પાતળી રેખા છે. અને જે મૂલ્યો કહેવામાં આવે છે એ મૂલ્યો એટલે કેટલા મૂલ્યો, આવા તો અનેક મૂલ્યો છે. આપણે તો થોડીક જ બાબતો અત્યારે શીખવી છે, થોડીક જ બાબત લીધી. થોડાક સમય પહેલાં એક અંગ્રેજ ભારતની મુલાકાતે આવેલો, એણે કોઈ પુસ્તકમાં એનો નિર્દેશ પણ કર્યો છે. એ બંગાળમાંથી પસાર થતો હતો, એ બંગાળમાંથી પસાર થતો હતો ત્યારે એણે એક ગરીબમાં ગરીબ ગામડામાંથી એક પસાર થતા દ્રશ્ય જોયું કે એક નાની છોકરી એના સાવ ફાટલા તૂટેલા કપડાં અને સાવ કંગાલ એના શરીરના બધા ચિહ્નો ઉપરથી જણાતું હતું એવી સ્થિતિમાં એ પસાર થતી હતી. અને એના હાથમાં કંઈ બટકું રોટલો હતો અને કૂતરો એક ત્યાંથી પસાર થતો હતો, એટલે એને અડધો રોટલો તોડી અને કૂતરાને ખવડાવ્યો. પેલા અંગ્રેજ લેખકની આંખમાં આંસુ આવી ગયા. હું બ્રિટનમાં ફર્યો, હું અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં અને યુરોપમાં બધે ફર્યો, મારી જિંદગીમાં આવું દ્રશ્ય મેં ક્યાંય જોયું નથી. બીજાનો વિચાર, બીજા માટે વિચાર. તો આ ગ્લોબલ વેલ્યુઝની વાત છે અને પર્સનલ વેલ્યુઝ, અંગત જીવનમાં મૂલ્યો, એની બાબત પણ આપણા શાસ્ત્રકારે શીખવી. સંત, સંતના હૃદયમાં જેટલા ગુણ છે, 64 ગુણો ભગવાન સ્વામીને કહ્યું છે, 64 લક્ષણ, એ એક એક વેલ્યુ છે, એ એક એક ગુણ છે, એ આપણા જીવનમાં આત્મસાત કરવાના છે. આ જે વેલ્યુની વાત છે એ અંગત વેલ્યુ તો આપણા ઋષિએ શીખ્યું કે જેમ જેમ માણસ આત્મસાત કરતો જાય એમ એમ સુખી થતો જાય. ભારતમાં જન્મ્યો એટલે ભારતીય મૂલ્યોનો ધારક નથી થઈ જતો. ભારતમાં જન્મ્યો, આ સેતુ હિમાલયની વચ્ચે ક્યાંક પણ આવી ગયો ભૂલમાં, એટલે ભારતમાં એ જન્મ હોવાને કારણે એ ભારતીય મૂલ્યોનો સીધો ધારક થઈ જાય એવી આપણે ત્યાં કોઈ વાત શીખવી નથી. એટલે આપણે દ્વિજની વાત પણ છે કે એને બે વખત જન્મ લેવો પડે. એક તો માતા પિતા થકી જે જન્મ મળે ને તમને બર્થ સર્ટિફિકેટ મળે કે ફલાણી જગ્યાએ ભાઈ પ્રગટ્યા, એક સર્ટિફિકેટ, એક પહેલો જન્મ. પણ બીજો જન્મ એ જ્યારે આ ગુણો આત્મસાત થાય, આપણે તો ઉપવીત માટે કહે છે પણ હકીકત એ નથી, પણ એ ગુણો આત્મસાત થાય એ બીજો જન્મ, એ સત્પુરુષના ગુણો લાવવાની વાત. તો આપણા ઋષિ મુનિઓએ એ પણ વાત કરી સત્પુરુષના ગુણ હૃદયમાં કેળવવાની વાત. આ સત્પુરુષના ગુણો એમાં બધી જ બાબત આવી જાય છે, એમાં ગ્લોબલ ને પર્સનલ વેલ્યુઝ બધા જ આવી જાય છે. એમાં બહુ પાતળી ભેદરેખા છે પણ એ બધું જ આવી જાય છે. ક્ષમા, શાંતિ, સંતોષ, ઉદારતા, કેટલા બધા ગુણો છે. આપણે પશ્ચિમા દેશોમાં આપણે કંઈ ટીકાને તુલનાની કરવાની કોઈ બાબત જ નથી, પરંતુ આપણે જરા ક્લેરિટી થાય એટલા માટે કે થોડાક બાબત, થોડીક બાબતો એવી છે કે ભાઈ દયા, સહાનુભૂતિ, સિમ્પથી એવા થોડાક શબ્દો ત્યાં પણ છે ને એવી બધી થોડીક ધર્મની વાતો બધી છે જ, દયા ધર્મની વગેરે વાતો છે જ. પરંતુ જે સત્પુરુષના હૃદયમાં જે ગુણ છે ને સત્પુરુષ જે ગુણોના ધારક છે એની ક્વોલિટી પણ કંઈ ઊંચી છે, એની વ્યાખ્યા એ પણ અનેક ગણી જુદી છે, એની હૃદયમાં આત્મસાત કરવાની પદ્ધતિ પણ અલૌકિક છે, એ કંઈ નિરાળી પદ્ધતિ છે. તો ભારતીય સંસ્કૃતિએ આપણને આ જે મૂલ્યો આપ્યા છે એ એક સંતના માધ્યમથી આપ્યા છે. એમણે દયા કહી દીધો તો વાંધો નહોતો, એણે શાંતિ કહી દીધો તો વાંધો નહોતો, પણ સંતના માધ્યમથી આપણને બધા જ મૂલ્યો શીખવ્યા કે આ સંતના હૃદયમાં જે છે તે ગુણો આપણે આત્મસાત કરવાના છે. એ સંતના હૃદયમાં જે ગુણો જીવે છે એ આપણે જીવનમાં એક પછી એક ઉતારવાના છે. તો એ ભારતીય સંસ્કૃતિની વિભાવનાની અંદર સંત પ્રગટ્યા, વચ્ચે સંત આવ્યા છે, એમાં વચ્ચે અવતારો આવ્યા છે, એમાં વચ્ચે એવા આચાર્યો આવ્યા છે. શા માટે સંત વચ્ચે લઈ આવ્યા કે જ્યાં સુધી માણસને સામે એક આદર્શ નથી હોતો ત્યાં સુધી હું ગમે એટલી તમને વાતો કરું, ક્ષમા, ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા એ સર્વોપરી મોટું શસ્ત્ર છે ને બધું જાત જાતની વાતો કરું, શું તમને ક્ષમાનું ઉદાહરણ, તમને શું એમાંથી પ્રેરણા મળે, એમાંથી આપણને શું પ્રેરણા મળે? કારણ કે ક્ષમા એ એ ભાવનાત્મક વસ્તુ છે, એ એક એબસ્ટ્રેક્ટ વસ્તુ છે, એમાં ક્યાં પ્રેરણા મળે? પણ એક પ્રમુખ સ્વયં આજનું ઉદાહરણ લો. પ્રમુખ સ્વયં આજે આ વાત કરવાની જાહેરમાં ના પાડી.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનને જય. કપાય એટલું કપાય. પહેલી વાર સાંભળી. એટલે જો આપણે ભગવાનમાં જોડાવાનું, સંતમાં જોડાવાનું છે, એને બદલે બીજે જોડાઈએ છે, બહારનું ખાવાનું આ અને સ્વભાવ તો કેવા, આમ આ બધા ચશ્મા તોડી નાખ્યા, એટલી એટલી માથાકૂટ કરી, ચશ્મા બે પૈસાના અને શક્તિ અપાર વાપરી. એટલે જાત જાતના સ્વભાવો છે આપણને બધા, આ દેખાય છે, આ સત્સંગમાં દેખાય છે. અને જાણપણું ના હોય, અંતરદૃષ્ટિ ના હોય તો ચાલ્યા જ કરે. 40-50 વર્ષ થયા હોય સત્સંગમાં પણ એવો ને એવો જ રહે. અંતરદૃષ્ટિ કરવી પડે. અંતરદૃષ્ટિ કેવી રીતે થાય? પહેલાં તો તમારે ધ્યેય શું છે? આ સત્સંગમાં આવ્યા પછી કરવાનું શું છે એ જો સ્પષ્ટ ના હોય તો 50-100 વર્ષ 200 વર્ષ એટલી આવડતા નથી. પણ બીજા જન્મે, ત્રીજા જન્મે એ 300-400 વર્ષ એવા અને એવા સ્વભાવ રહે. સ્વભાવ તારવા માટે અંતરદૃષ્ટિ કરવી પડે. કે પહેલાં તો ભગવાનમાં જોડાવવાનું, સંતમાં જોડાવવાનું છે એ સ્પષ્ટ હોવું જોઈએ એકદમ. કે મારે કરવાનું શું સત્સંગમાં? ખાઈ પીને મોજ મજા કરીને અને એ ખાઈ પીને મોજ મજા કરવાની વાત હોય મનમાં તો ધક્કો લાગવાનો છે. કોઈ અપમાન કરવાનું છે, કોઈ હાથમાંથી જૂઠી લેવાનું છે, એ બધા સ્વભાવની વિચિત્રતા તમને નડ્યા જ કરશે, નડ્યા જ કરશે. એટલે સ્પષ્ટ આપણે સત્સંગમાં જો બધા સત્સંગ કરે છે, નથી કરતા એવું નહીં, અને સેવા કરે છે, ભક્તિ કરે છે, પણ સ્વભાવ, સ્વભાવ તો ખિસ્સામાં જ પડેલા હોય એકદમ. જો દુર્વાસા ભરી બંદૂક હતી ક્રોધની, જ્યાં અંબરીશ રાજા કેટલા નિર્દોષ હતા, પણ એમાં ભૂલ કાઢી એક અલ્પ દોષ, અલ્પ દોષ જ ના કહેવાય પણ એની દ્રષ્ટિએ દોષ લાગ્યો. એટલે પછી હેરાન હેરાન થયા. એટલે ભગવાન અંબરીશના પક્ષમાં હતા એટલે બધું ઠારું પડ્યું. પણ દુર્વાસા એક ઝાડ નીચે ઊભા હતા અને ઉપરથી એક પક્ષી ચરક્યું, એવી દ્રષ્ટિ કરી પર ભરીને ભસ્મ થઈ ગયો પક્ષી. એટલે ભરી બંદૂક, આમ એ ગુણ માનીને રાખ્યા હતા. એટલે આપણે પણ બધા ગુણ માનીને રાખીએ છીએ. આ સ્વભાવ, સ્વભાવ ગુણ માનીને કંઈક કામમાં આવશે. અને ઘણા સત્સંગમાં તો એવું નથી હોતું પણ ખબર જ નથી હોતી તમે શું કરો છો આખો દિવસ. સેવા ભક્તિ બધું જ કરો છો પણ જોડાણ થતું નથી સત્પુરુષ સાથે, ભગવાન સાથે. એટલે એ તપાસ કરવાની છે, શું મને નડે છે? સ્વભાવ જ, સ્વભાવ જ નડે છે, બીજું કોઈ વસ્તુ નડતી નથી. તો એનો ફેંસલો કરવો પડે, નહીં તો જન્મો જન્મ આવું ચાલ્યા જ કરશે. માં તો લાખ કરોડ વર્ષની વાત કરી છે કે જો આ તપાસ અંતરદૃષ્ટિ ના કરે તો સત્સંગ જ નથી અને એને મનમાં લાગે સત્સંગ કરું છું, જ્યાંથી સ્વભાવ નડે છે ત્યાંથી સત્સંગ આપણે નથી. તો સ્વભાવ તમને બધાને, બધાને સ્વભાવ નડે છે, ગમ્યો હોય ને સ્વભાવ, સ્વભાવની બોલબાલા છે. સ્વભાવ તમને કાનપટ્ટી પકડીને ચોટલી ખેંચીને ઉપાસ રાખે, તમારા સ્વભાવ પોતાને ખેંચે ચોટલીનું, એક ધોલ મારે થપાટ મારે, સ્વભાવ તમને ધોલ મારે થપાટ મારે, પણ તો ખબર જ ન પડે કે આ કોણ ધોલ મારે છે કોણ કરે, સ્વભાવ છે. અને એ જે સ્વભાવને વશ થાય, જો સ્વભાવ તો હોય એ કાઢવા બહુ મુશ્કેલ છે, પણ જાણ પણ હોય ને, જો આ ભાઈની વાત કરી એ સત્સંગમાં બધા અમે સમજાવવા ગયા બધા, પણ તે વખતે જો ખ્યાલ હોત કે અમારા સ્વભાવ છે, કોઈને વાંક નથી બધું, તો પાછા વરી ગયા હોય. અને કેટલાય વર છે પાછા, જે જાણ પણ હોય, અંતરદૃષ્ટિ હોય, એની તો બીજા તો અલ્પ સ્વભાવમાં ગોઠવા ખાઈ જાય. એક જરાક માનનું બહુ છે આ સત્સંગમાં, માનની ઉપેક્ષા, એટલે એ તમને લાત મારીને ફેંકી દે સ્વભાવ, આ માનનો સ્વભાવ. તો પાંચ છ ગોરમટી ખાઈ જાવ, માન બહુ સખત. એટલે જો માનને મેનેજ કરી શકો તમે માન, તો ત્યાં સત્સંગમાં પાર પડી જાવ. અને મહારાજે કહ્યું છે, શ્રીજી મહારાજે, કે માન તો બધા નડે છે, પણ એ માન જે જાણ પણ હોય અને એને લાગે કે આ માનનો મારો સ્વભાવ છે, તો એ તરી જાય. નહીં તો માન તો ફેંકી દો, તમે એક માઇલ ઉપર ફેંકી દે, આટલું જ એવું છે. અને બધાને સત્સંગમાં બહુ બધા જોઈએ તો માનનું જ, માનને લીધે જ બધા ગયા છે, જેટલાનું વિઘ્ન આવે છે. મૂળમાં માન, ઈર્ષ્યા હોય, અસૂયા હોય, એ બધા દોષ, પણ મૂળ માન, માનમાંથી બધા ફંટાય. અને એટલે માન સાથે મેનેજ કરીએ તો બધા, એટલે મારા તો દાસના દાસ સરસ આપણને વાત કરે, પણ ગુરુ દાસના દાસ કહીએ આપણે, પણ તો બાપના બાપ અંતરમાં બહુ મુશ્કેલ, પણ તો બોલતા થયા એ સારી વસ્તુ છે. અમે એ જાણપણું આપણે આપે આપણને, તે ધક્કો તો વાગી જાય, પણ પછી સમજે કે આ ભાઈ મારે માન નડ્યું, આ નડ્યું, ક્રોધ નડ્યો, સ્વાદ નડ્યો, બધું પાછો વર. પણ એકવાર તો ઝપટમાં આવી જાય, પણ અંતરદૃષ્ટિ હોય તો, નહીં તો બહુ મુશ્કેલ. હવે એના માટે મહારાજે ઉપાય બતાવે, એક સરસ ઉપાય બતાવે છે મધ્યના પંદરમાં, સરસ ઉપાય. મહારાજે વાત કરી કે સ્વભાવ સાથે વેર રાખવાનો, તો આપણે સત્સંગી સાથે વેર રાખીએ, આટલો જ ફેર. સ્વભાવ સાથે વેર રાખવાનો, કે જેમ જો આપણે કોઈ આપણા ભાઈને કોઈ મારી નાખ્યો હોય, કેટલું વેર ચડે છે, કેટલું. અને એના એ કરતાં મહારાજે કહ્યું કે જે આપણો દુશ્મન હોય ખરેખર, એનું ખાલી નામ સાંભળે ને તમે એલર્જી થઈ જાય એનું નામ. અને કોઈ જગ્યા માન સન્માન ગમે તા, તમારા દુશ્મનનું નામ સંભળાય ને તો બરોબરી આનું એને એને ધ્યાન લાગે. એટલે એવી રીતે કે દુશ્મન હોય અને જેમ એની સાથે વેર બંધાય એમ સ્વભાવ સાથે વેર બંધાય. તો મહારાજ કહે કે લાખ વિચાર કરે તો એ સ્વભાવ ના જાય, પણ એક વિચાર કરે સ્વભાવ સાથે દુશ્મનાટ વેર બુદ્ધિ રાખી તો તે કોઈને પણ કોર્ટ કચેરીમાં ગમે ત્યાં હોય જે જે દુશ્મન હોય ને એને આપણે જાણી લેવા, કોઈ દુશ્મન હોય એને માટે કેટલું વેર હોય કેટલું અને ગમે નહીં, એકદમ ફ્લેર અપ થઈ જાય અને સુઈ ને સુઈ કરી નાખે એવું મનમાં. મારે કે આ એક જ ઉપાય છે સ્વભાવ સાથે દુશ્મનાટ રાખવાની. દુશ્મનાટ એમ મારું બધું બગાડ્યું છે આ સ્વભાવે, આ સત્પુરુષ સાથે જોડાણ ભગવાન સાથે જોડાણ આ સ્વભાવ જ બગાડ્યું છે. આપણે કોઈ વસ્તુ આપણે કરતા હોઈએ કામ કરતા હોય અને કોઈ આ એને દૂર નાખે ના નાખે કેટલે ખીચ ચડે. એટલે એવો ભાવ જ્યારે સ્વભાવ માટે થાય ત્યારે સ્વભાવ, બાકી ના ટળે. બાકી એકથી લાખ વિચાર કરે તો સ્વભાવ ટળે નહીં, પણ દુશ્મનાટ વેર બુદ્ધિ રાખે સ્વભાવ સાથે સ્વભાવ ઓળખે ઓળખવાની વાત છે. સ્વભાવ તમે આ એક મોટો જંગ જીત્યો કહેવાય. તમે તમારા સ્વભાવ ઓળખી રાખ્યા હોય ને કે મારે આ કામ છે, લોભ છે, ક્રોધ છે, ઈર્ષા છે, ઈર્ષા હોય, ઈર્ષા બહુ ખરાબ. મારે કે ઈર્ષા ટાળવી એ તો મારા તો બધા ઘણા ઉપાય કહે કે ઈર્ષા ભક્તમાં હોય જ નહીં ઈર્ષા, એ બધી વાત લખી છે. અને આ બધાના મૂળમાં શ્રીજી મહારાજ મહારાજ સ્વામી મળ્યા છે, પ્રાપ્તિ છે, એ જો સમજાય ને એક સ્વભાવ ના રહે એમને બધે ઊંધી પૂછડીએ ભાગે કેવા ભગવાન કેવા સ્વામી કેવા મળ્યા. એ આપણે કહીએ છીએ કેવા ભગવાન કેવા, પણ લિમિટ આટલાથી આટલા ઉપર જઈએ, પણ ભગવાન તો કરોડો ગણા ઉપર છે. એ બધા એ બધો મહિમા સમજાય, મહિમા સમજાય આ સત્સંગમાં, સંબંધનો મહિમા સમજાય. આ ભક્ત છે કોના છે? સહજાનંદ સ્વામી મહારાજ સહજાનંદી સહજાનંદી ભક્ત છે એ આપણને મનાય. બીજા સામાન્ય ભગવાન કે નથી, સહજાનંદ સ્વામી કેટલા પરથી પરથી પર છે એમનો આ ભક્ત છે તો એની સાથે મહાન ઈર્ષા ક્યાંથી રહે? મને એટલે બીજા બધા ઘણા બધા ઉપાય બતાવે છે મહારાજે, પણ વેર ભાવ છે સ્વભાવ છે દુશ્મનાટ એ રાખવી એ સૌથી ઉત્તમ છે એ ઉપાય. અને જરાય વાર ન લાગે સ્વભાવ ટળવા તો બીજા સૌ ઉપાય છે બધા લાંબે ગારે બધું થાય ના થાય ગેરંટી નહીં, પણ સ્વભાવ સાથે વેર ભાવ રાખે તો ઊંધી પૂછડી સ્વભાવ ભાગી જાય સહજાનંદ સ્વામી.

બોટાદ માં શ્રીહરિ કે મહાત્મા વિના ગુણદોષ આવે છે અને ગુણદોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. બધા અવગુણ આવે તેની વાત જ જવા દો, પણ ગુણ આવે અવગુણ આવે ગુણ આવે અવગુણ આવે ગુણ આવે અવગુણ એમાં વિઘ્ન રહેલું છે. ગુણ અવગુણ એમાં વિઘ્ન રહેલો છે. એટલે આપણે બધા આવી પરિસ્થિતિ છે, ગુણ આવે અવગુણ આવે. મહાત્મા વિના ગુણ દોષ આવે છે અને ગુણ દોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. મહિમા વિના, મહિમા હોય તો પ્રશ્ન જ નહીં, મહિમા હોય અને ઠેઠ અહીંથી મહિમા સમજવું પડે, અધરતા વચ્ચેથી ના મેર પડે. શ્રીજી મહારાજ જે કૃપા કરી છે એ સમજવું પડે, ખાસ હવે દયા કરી છે, આ લોકમાં આવ્યા આપણા જેવા થયા, ખાસ પછી બધું આગળ ચાલે. જો હમણાં શાસ્ત્રી મહારાજનું જીવન ચરિત્ર એ ના હોય ત્યાં સુધી બળ ના આવે, કેફ ના આવે. એટલે આપણે એવું મહિમા સમજવા માટે આ શાસ્ત્રીમાનું જીવન ચરિત્ર તો ખાસ સંક્ષિપ્તમાં હોય તો એ વાંધો નહીં. નાનું મોટું વોલ્યુમ નહીં, બે નાના હોય એ પણ આપણને ઘણું બધું કહી જાય. કૌકામાં હરિજન પ્રત્યે શ્રીહરિએ કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. તમે એમને સત્સંગ સમજવા જાઓ બુદ્ધિના તાલે, બુદ્ધિના માપે કાંઈ ના સમજાય, ડીટું હાથમાં ના આવે. ડીટું સમજાય? એટલે આપણે ગુલાબ ગુલાબ હોય ને એનું ડીટું હોય, પછી એમાંથી ગુલાબ થાય, ડીટું હાથમાં ના આવે મહિમા વિના. મહિમા વિના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. આપણે વધવું છે, તો મહિમા સમજવો પડે, બધાનો મહિમા સમજવો પડે. નાના હોય એનો મહિમા સમજવો પડે. ટેણિયા સમજીને કાઢી ના નાખવા, બાયપાસ ના કરવા. જો બોલો એનો મહિમા સમજવો પડે. મુક્તો છે, જો ગયા જન્મમાં 90 વર્ષે દેહ છોડ્યો અને આ વખતે એક બે વર્ષના છે, હા, એટલે એડ કરવું 90 વર્ષમાં, એટલા વર્ષનો છે. સત્સંગ પૂર્વે હોય તો જ આવે અહીં ના આવે છે. ઘણા સંસ્કારી છે, આપણે બધા કેટલાય સાધનો કર્યા છે, કેટલાય સાધનો, પછી સત્સંગનો પૂર્ણ ઉદય થયા પછી આ મળ્યા છે.
એટલે એવું બહારની વાત જુદી છે, અહીંયા સત્સંગમાં ગમે હોય, બધા નાના હોય મોટા હોય, વૃદ્ધ હોય, અપંગ હોય, લંગડો હોય, લૂંડો હોય, બધા કેટલાય સાધનો કર્યા છે, રાજા મહારાજા થઈને પછી આ સત્સંગનો જોગ થયો છે. એટલે હવે આ કોઈ હોય દેહની ખામી હોય, પણ એને કરીને એના જે અંદરના સંસ્કાર છે ટળી જતા નથી. મહિમા વિના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે, એટલે વધવા માટે મહિમા, બીજા કોઈ સાધન નહીં. સેવા ભક્તિ બધું કરીએ પણ એમાં મહિમા એડ કરે ને, જો આપણે સોનામાં સુગંધ કે છે, સોનું હોય પછી એમાં સુગંધ હોય, સોનું સુગંધવાળું નથી હોતું, આમ બીજા ધાતુ જેવું જ લાગે, પણ એમાં સુગંધ હોય તો કેવું કામ થઈ જાય સોનામાં સુગંધ. તો આ સેવા ભક્તિ બધું બધું કરો, એમાં મહિમા મહિમા છે, સુગંધ છે, નહીં તો લુખું. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય, મેરુ સમાન હાયર દેન એવરેસ્ટ, 10 times હાયર દેન એવરેસ્ટ. મેરુ સમાન સાધન હોય, મહિમા ના હોય અને સાધન કેટલા બધા કર્યા હોય. મહિમા એના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમા યુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં. આ બાજુ મેળું હિમાલય થી 10 times એટલા સાધનો કર્યા હોય, પણ મહિમાથી આટલું જ કર્યું હોય ને, ઓલન ટપી જાય. એટલે મહિમાની ખામી છે, બધા પ્રશ્નો જ મહિમાની ખામીથી થાય છે. બધા જેટલા પ્રશ્નો સત્સંગમાં થાય છે ને, મહિમા તમે બેંક એકાઉન્ટ હોય, બધું હોય, એટલે ગૃહસ્થ આશ્રમમાં તમારે બધું પૈસા હોય, એવી રીતે સત્સંગમાં મહિમા. જો અમે આપણે સુરત અને ભરૂચ વચ્ચે એક ફેક્ટરીમાં ગયા હતા, અમે ધમધમાટ ચાલે ફેક્ટરી, પણ પછી અમે માલિકને પૂછ્યું તો કે અમે દર મહિને 3 લાખની ખોટ ખાઈએ છીએ, આ ધમધમાટ ચાલે છે બધું, 3 લાખ મહિનાની મેં બંધ કરતો, બંધ કરી જાઉં, ખોટ ખાઈને ધંધો કરો, તો કે અમે બંધ થાય એવું નથી. હવે 30 કરોડ ઇન્વેસ્ટ કર્યા છે, એટલે કરતાં કરતાં 15 કરોડ તો પાછા આવશે, નહીં તો બંધ કરીએ તો 30 કરોડ જ જાય. તો ખોટ ખાતા ખાતા પણ જો આ ચાલુ રાખે, આવું બધું છે. તો આ સત્સંગમાં મહિમા, મહિમા હોય તો તપ, ત્યાગ, વૈરાગ, સેવા, ભક્તિ બધું જ થાય. મહિમા ના હોય તો ના થાય. પછી સેકન્ડ મહિમા, અસલી મહિમા તો બધા સાધ, સેકન્ડ મહિમા હોય તો ગડબડ. મહિમાને ઓછે બધું ધામધૂમ કરે, દેહને પોષે, આવું થાય. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમા યુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં. એટલે મૂળ તો મહિમા
અને મહિમા આ પૂર્ણ પુરુષમ નારાયણ પહાડના પહાડ હવે એના સંબંધવાળાને જો આપણે તો પ્રેસિડેન્ટ આવ્યા હોય તો એની સાથે જે હોય ને એ ઓર્ડિનરી ના હોય, એને કોઈ નોટ ના લે, ઓલા પ્રેસિડેન્ટ ઉપર ધ્યાન હોય, પણ બાજુ બીજા બધા બધા હાઈ સ્ટેટવાળા હોય એટલે એવું આપણે, એટલે ભગવાન છે એના સંબંધવાળા બધા બધાનો મહિમા છે. કેટલા સાધનો કર્યા છે, તારે સત્સંગ મળ્યો છે અને ભગવાનનો જોગ થયો છે, એટલે અહીંયા સત્સંગમાં બધાનો મહિમા સમજવો પડે. બધાને તમે જેની સાથે ના ફાવતું હોય એનો મહિમા સમજવો પડે. ના ફાવતું હોય ને તમે પાસે બેઠો હોય ને તો આમ અંદરથી ઉપર ના કર પણ અંદર અંદર થાય આ ક્યાં મોહ બેઠો છે, ક્યાં ચોટ્યો છે, એવું થાય. પણ મહિમા સ્વયં ગમે હોય બધાનો મહિમા છે, તમારી સાથે ના ફાવતો હોય તો એનો મહિમા છે, એવી સમજવું. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. કરોડો મચ્છર, આ એક મુઠ્ઠીમાં કેટલા મચ્છર આવી જાય, 15-20 આવી જાય, કરોડો મચ્છર હોય પણ ગરુડ તુલ્ય થાય નહીં. ગરુડ મોટો પક્ષી છે, મોટા મોટો. કરોડો મચ્છર ક્યાં ને આ ગરુડ ક્યાં? કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. હરિભક્તને પરસ્પર હેત ના હોય, પરસ્પર હેત ના હોય, હરિભક્તોને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. બધી સેવા ભક્તિ બધું કરો તમે, ફળ મળે નહીં, અટકી રહે. બધા આપણે અહીંયા સુધી જઈએ ને એન્ટર થવામાં પટકી રહે, મહિમા સમજો તરત એન્ટર થઈ જાય મહિમા. હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. એટલે આપણે વેરી નેસેસરી અંદર અંદર મહિમા સમજવો જ પડે. આપણે અહીંયા સમજીએ અહીંયા ના સમજીએ, ભગવાન માન્ય ના કરે તો એક પગે ઉભા રહીને 500 મારા ફેરો ભગવાન. હરિભક્ત એને એનો મહિમા સમજો તો ભગવાન બધી ભક્તિ તમારી અંગીકાર કરે. બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં, તે મહિમા વિનાના સાધન જાણવા. મહિમા આપણે બધું અંગ સાચું હોય સારું હોય પણ જો ફાંસી તો હોય ને અહીંયા જ, અહીંયા શ્વાસ બંધ થઈ જાય પતી ગયા 2 મિનિટમાં ધમમાં, એવું ગમ્યો હોય બળ્યો હોય તે 2 મિનિટમાં ધમમાં પહોંચી જાય. એટલે શ્વાસ રૂંધાય એટલે એટલે મહિમા શ્વાસને ઠેકાણે કર્યો. મહિમા ઇઝ એવરીથિંગ. શ્વાસ ના હોય શ્વાસ ચાલતો ના હોય ડેડ, તો એવું છે. મહિમા અરે સાધન અપાર કરે પણ મહિમા ના હોય તો એના જેવું. મહિમા રસ છે અને સાધન કૂચા છે.
આપણે શેરડી હોય ને એમાં રસ કાઢી લઈએ, કૂચા ખાઓ, પતી ગયું. તો મહિમા છે, રસ છે, અને આ સાધન છે કૂચા છે. મહિમા માઇક જીવને ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. એટલે માઇક જે જીવને, તમે તો મુક્તો છો એટલે કંઈક મથીએ છીએ આપણે, કુસ્તી કરીએ છીએ મહિમા સાથે. પણ મહિમા પૂરો સમજાય તો બધું થાય. મહિમા રસ છે અને સાધન કૂચા છે. મહિમા માઇક જીવને ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. ગીંગો ગોબરમાં અને ગધેડો કૂચામાં જ લોભાય છે. આવી કમ્પેરિઝન કરી, ગીંગો આલા વિષ્ટામાં જ બધું પતે અને ગધેડો કૂચામાં જ લોભાય. ચિંતામણીનો મહિમા બાળકને નથી, તેથી બોરને ચિંતામણી કરતા અધિક માને છે. મહિમા વિના પરીક્ષિતને પણ સંશય થયો. હવે આખા ગામમાં શ્રી હરિ કે આખા ગામ છે, આખા એટલે હોલ વિલેજ નહીં, આખા ગામનો, આખા ગામમાં શ્રી હરિ કે બહુ ઇમ્પોર્ટન્ટ બધું છે. ગુરુ ગુરુ તો છે જ, સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય તેને મેરુ સમાન કે તો શુદ્ધ મનવારો છે. ગુરુ સંતો અને હરિભક્તો રહી જાય છે. સંતો હરિભક્તો ત્યાં દ્રષ્ટિ પડતી જ નથી. આ બાજુમાં હોય હરિભક્તો સંતો. ભગવાન પાસે જાય ગુરુ સંતો ને હરિભક્તોના અલ્પ ગુણ હોય, એક જરાક જ ગુણ હોય, અલ્પ ગુણ હોય. ગુરુ સંતો હરિભક્તોનો અલ્પ ગુણ હોય, નેગ્લિજેબલ દેખાય જ નહીં, તેને મેરુ સમાન કે તો શુદ્ધ મનવારો છે. એટલે આ શુદ્ધ મનવારો એટલે કામ ક્રોધ રહી એ નહીં, આ શુદ્ધ મનવારો. આને કહો હરિભક્તોના અલ્પ ગુણ હોય અને મેરુ સમાન માને એ શુદ્ધ મનવારો. બીજા કામ ક્રોધથી રહિત એ અઘરું છે, પણ એ કામ ક્રોધથી રહિત થાય તો આ સમજાય જ, એના કામ ક્રોધ ટળે જ નહીં. આ મહિમા સમજવું પડે. હરિભક્તોના અલ્પ ગુણ મેરુ સમાન કે કામ ક્રોધ એના ઝપટમાં આવી જ જાય, ટળી જ જાય. સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય તેને મેરુ સમાન કહે તો શુદ્ધ મનવારો છે. તપ કરવા કરતાં પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. પછી અમને તપ ના કરીએ, ગુણે ના લઈએ, આવ જાય તપ. એટલે તપ કરતા તપને ફેંકી દીધા નથી, તપને ગણ્યો છે. પણ મહારાજે કહ્યું તપ કરતા હરિભક્તના ગુણ લેવા, તપ કરતા પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. એટલે તપ તો લાઈનમાં આવે છે, કાઢી નાખ્યો નથી, પણ એના કરતા ગુણ સંતના ગુણ ગ્રહણ કરવા એ વિશેષ છે. સહજાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान की जय, श्री अक्षर पुरुषोत्तम महाराज की जय, गुणातीतान स्वामी महाराज की जय, भगत जी महाराज की जय, शास्त्री जी महाराज की जय, योग जी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, प्रमुख साईं महाराज महाराज जय, अक्षर श्रीजी महाराजे बात करी, दरेक में दीव भाव राखो, अने योगी आपा ए ज बात करी के निर्दोष बुद्धि એ જ સેવા. આપણે માનીએ છીએ કે એ સેવા ખરી, પણ એ ચાકરી કહેવાય. સેવા ચાકરી છે ને શબ્દ, સેવા ચાકરી. તો આ જે કરીએ દેહની સેવા એ ચાકરી કહેવાય. અને સેવા તો નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી એ સેવા કહેવાય. અને આ ગુરુ પરંપરા મારા સ્વામી એમને એ જ રાખ્યું છે, ત્યારે આપણે નભ્યા છીએ, નહીં તો કોઈ પાસે આવે નહીં. આપણને માનની અપેક્ષા હોય, એક જરાક માન મળે ને તો હેત થઈ જાય. એ સારું છે, ભગવાન ભગવાનના ભક્તમાં એમાં હેત થવું જ જોઈએ. યોગી આપણે વાત કરી કે પહેલાં હેત કરવું અને પછી આપણી વાત મૂકવી. જે આપણે કહેવું હોય એ વાત મૂકવી, એટલે આપણે કહેવું શું છે, મહારાજ સ્વામીની વાત, અક્ષરને પુરુષોત્તમની વાત એ કહેવાની, પણ પહેલાં હેત કરો. સીધો આપણે કહીએ કે મન શ્રીજીમાં સરોપરી છે, નહીં માનો, સામે એવો જ જવાબ આપે, એટલે એ વાત. અને જે ભગવાનનો ભક્ત હોય એને હેત ઉપજે જ. સામી વ્યક્તિમાં ગમે એવી હોય પણ એમાં હેત ઉપજે. અને કેમ કે દયાને કારણ કે આ જીવ અનંત જન્મથી રખડે છે અને હવે એને મહારાજ સ્વામી નિષ્ઠા થઈ જાય, કામ પતી જાય, એવી દયા એમના મનમાં રહે છે, એટલે આપણું બધાનું કામ થાય. જો મહારાજ સ્વામી આવ્યા, સંતો પરમહંસો બધા વિચરણ કર્યું, કેટલો સત્સંગ વધાર્યો, એક એની પાછળ દયા હેત. બધા પરમહંસોએ તો કેવા કેવા દુઃખ વેઠા છે, ક્યાં ક્યાં ગયા છે. અને ઓલા એક ખેડૂત તો એની વાત કરવા ગયા તો એને કોસ મારી તો સાધુ પડી ગયા, પણ પછી બેભાન થઈ ગયા. થોડા વખત પછી પાછા ઊભા થયા, પાછી વાત કરવા લાગ્યા. એવું તો આપણે તો ભાગીએ કે આ જોખમ છે, અને એ જોખમ નહીં, એ પાછી વાત કે એટલી બધી દયા કે આનંદ જન્મથી આ ભટકે છે અને કોઈ પણ રીતે એને આ શબ્દ લાગે તો એનું કામ થઈ જાય. આ બાજુ અનંત જન્મથી ખારો દરિયો, આમાં ખારાશ જ છે. એમાં જો પ્રમુખ સાંઈ મહારાજે એક વાર કહ્યું કે આપણે કીર્તન ગાઈએ છીએ
સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ કોઈ તરિયો. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે કે સંસાર છે દુઃખ દુઃખનો દરિયો, સુખ તો છે જ નહીં અંદર, એટલે એવું છે. પણ એમાંથી બહાર કાઢીને અને અતિ અતિ સુખમાં ગોઠવ્યા છે મને, તો એની પંક્તિમાં બેસાડી દેવા છે, એવી વાત મહારાજ સ્વામી કરી. પણ આ જીવને બહુ કેટલો મહિમા કે કેટલું બધું કે કેટલો ઘસાય, કેટલું ખમે, કેટલું બધું પછતારે, અને જીવને બેસે આ વાત. પણ તો એ સંતોએ દયા કરી. જો એક રાજા હતો, રખડી પડ્યો હતો જંગલમાં, એના માણસથી છૂટા પડી ગયા. પછી એને તરસ બહુ લાગી હતી, પછી એ તો તરસો, જેને તરસ લાગે એને ખબર પડે કેવું હોય. પછી એને એક ખેડૂતને જોયા, એની પાસે માટલી હતી. એ રાજાને થયું કે બસ આપણું કામ થઈ ગયું, આપણે પાણી પીશું. પણ એને આમ તો પાણી નથી પીવું, પાંચ ગામ આપવા છે, પાંચ ગામ. અને ખેડૂત જ્યાં રાજા પાસે આવ્યો, માટલું ફોડી નાખ્યું. કેટલી અવરાઈ. હવે સામાન્ય માણસ હોય તો પાણી પાય, તો આને કેવું સૂજ્યું, માટલું ફોડી નાખ્યું. રાજા આવ્યો, રાજાએ જાણ્યું ભલે મારી સેવા ના કરી આ બધું થયું, પણ મારે તો સંકલ્પ પાંચ ગામ આપવા જ છે. તો રાજા એને પાંચ ગામ આપ્યા. પછી દશેરા આવે ને દર વર્ષે, એટલે બધા ભેગા થાય, બધા પોતાની બહાદુરીની વાત કરે કે મેં આવું કાર્ય કર્યું, રાજા માટે આવું કર્યું. તો એને પાંચ ગામ આપ્યા, પહેલાં દસ ગામ આપ્યા. તો આ ખેડૂત શું બોલે, પાણી નાથી પાયો તો પાંચ ગામ આપ્યા, એવું બોલી શકે? નીચે મોડું થઈ ગયું. પણ એ તો ભગવાનને સંતો દયા જ કરી છે. એ તો તમે મારો જોડો જોરાન દીકરો આપ્યો ગુણાતીતાન સ્વામીએ, મારા જોડ્યા બધા કાઢ્યા તો એને દીકરો આપ્યો, આવું બધું કર્યું. એટલે સંતો અતિ દયાળુ છે. પછી દયા સમજવી મુશ્કેલ છે. આપણે આ લોકની વસ્તુ આપે એટલે દયા કરે, બહુ કૃપા કરી ગયા. પણ આજે જન્મ મરણનો રોગ ટાળે ને એનો ફેંસલો કરી નાખે. જો આપણે આ લોકમાં જો એક કોઈ રોગ થયો હોય કાંઈ પણ, અને ડૉક્ટરનો કેટલો આભાર માનીએ, મટાડી દેતો કેટલો આભાર માનીએ, એને મને જીવતો રાખ્યો એટલી બધી વાત પહોંચાડી દે. તો આ જન્મ મરણનો રોગ પણ સમજાય એવું નથી, જન્મ મરણ શું, જન્મ મરણનો રોગ શું, પછી સમજાય તો કામ થઈ જાય. તો આ ડૉક્ટરોના ડૉક્ટરો છે, મોટા ડૉક્ટર, ભવસાગર, ભવરોગ, ભવરોગ કોઈ રીતે મટે નહીં, મટ્યું જ નથી, અનંત જન્મ થઈ ગયા. પણ આ ભવરોગ ટાળેવા છે, નૌકા પાર ઉતારેવા છે આજ. પણ જો આપણે આટલી બધી દયા કરી મહારાજ સ્વામીએ, તો આપણે અને આપણે તો બધા બહુ ભાગ્યશાળી છે. પ્રમુખ સ્વામી મહારાજ કે સંતો મળ્યા છે, પણ ઓળખાયા, સંતો મળ્યા પણ ઓળખાયા, એ બહુ મોટી વાત છે. નહીં તો આવીને જતા રહે, નીલકંઠ વર્ણી કેટલા ગામો ગામ ફર્યા, પણ કેટલા ભેગા થયા છે, કેટલા જોયા છે, એને બુદ્ધિ પ્રમાણે શક્તિ પ્રમાણે એને ઓળખ્યા.
એટલે એવી રીતે મહારાજને કેટલા ઓળખ્યા, મહારાજ પરમહંસો હતા તોય ઓળખી શક્યા નહીં એમના નજીકના. પણ આપણે સ્વામી શાસ્ત્રીમાંની દયાથી આ બધો મોટો લાભ થયો અને બધાને ઓળખાયા, એ બહુ ઝીણી વાત છે, સૂક્ષ્મ છે. આપણે 24 કલાક સ્થૂરમાં રાચીએ છીએ એટલે આ ઝીણી અંતર્દૃષ્ટિ કરીને પછી લાવવી પડે. ને એ તો આખો 24 કલાક આપણે કેટલો બધો સમય બીજી ફાલતુમાં, દેહની ક્રિયામાં, દેહને લગતું બધું, દેહને બધું લગતું, આ ખાવું પીવું, આ નોકરી કરવી, આ બધું દેહને લગતું છે. એટલે મોટે ભાગે એમાં સમય જતો રહે. એટલે મહારાજ કહું કે દિવસમાં 1-2 વાર પણ અંતર્દૃષ્ટિ કરે. જો અયોધ્યા પ્રસાદ મહારાજને જવાબ એમને કહ્યું કે આખા દિવસ અમે પાપ કરીએ છીએ, એવો કોઈ ઉપાય કે પાપ ટળી જાય? મહારાજે કહ્યું કે 1 ઘડી પણ લગ્નિ લાગે અને એકાગ્ર થઈને ભજન કરે તો બધા પાપ ભરી જાય. પણ ટૂંકમાં આપણે મોટો ભાગ આ દેહની ક્રિયામાં, દેહને લગતું બધું 24 કલાકમાં માંડ. અને એ મહારાજ કહે કે ભગવાનને સદ લોઠાએ પ્રભુ ભજાવે છે. આપણે કોઈના ભજન ભજનની પડી જ નથી. આપણે જાણીએ છીએ બધું કે આટલો લાભ છે, આમ છે, પણ ક્યાં ટાઈમ છે એમ કરીને, અને ક્યાં ટાઈમ છે, અનંત જન્મ વીતી ગયા ક્યાં ટાઈમ છે, અને હજુ ટાઈમ ના મળે તો કેવું કહે. એટલે આ સત્સંગમાં લગ્ની લાગી. અને જો કોઈ વાતનો આપણે આગ્રહ હોય, લગ્ની લાગી હોય, તો બીજી ક્રિયામાં પણ એ સામ અમે મુંબઈ પોસ્ટ ઓફિસમાં ગયા હતા પેલું કરવા, અને તે વખતે ક્રિકેટ મેચ ચાલતી હતી. તોલા લખે, 1 લીટી લખે અને બાજુનો હે અને પૂછે સ્કોર સ્કોર સ્કોર. હવે એ આખો દિવસ નોકરી, 8 કલાક નોકરી કરે, પણ 4 કલાક તો એમાં જાય, એને ખબર ના પડે, બીજાને ખબર ના પડે, એના ઉપરી છે પોસ્ટ માસ્ટર, એને ખબર ના પડે, બધું ચાલતું હોય બધું અને કામ થઈ જાય. એટલે આપણે એવી ટેવ પાડવી. જો ગોરધનભાઈ શેઠ હતા, વણિક હતા, એ કરે, ધંધો કરે, પણ સામે અને બોલાવે એને, બોલે સ્વામિનારાયણ એ રીતે. એટલે આવું જ કરવું પડે એમને. તમારે ગ્રહસ્થને તો બધો ટાઈમ કાઢો બધો બહુ છે, પણ એને ભેગા તમને મહારાજ સ્વામીની નિષ્ઠા દ્રઢ થઈને ઓટોમેટિક સાંભળે, પછી ક્રિયા કરતા કરતા મહારાજ સ્વામી યાદ આવે જ. અને કેટલા હરિભક્તો એવા થયા, હજારો હરિભક્તો મહારાજના વખતમાં. એટલે આપણે આ જ ઉપાય છે કે ક્રિયા તો કરવાની મૂકી શકો એમ નથી. માંડ 8 કલાક દાખલો કરો ત્યારે રોટલો ભેગા થાય, એટલે એ તો કરવું જ પડે. પણ એની અંદર આ જેમ પેલા ક્રિકેટ પોસ્ટ માસ્ટર ઉઘરાણી કરે કે સ્કોર સ્કોર સ્કોર કરે, અમે ત્યાં 1/2 કલાક ઊભા થયા, અમે કહે આપો ક્યારે પતશે એવું છે. તો જે અને એને ચિંતા ના કરી, પણ એ લગ્નની વાત, ઈશકની વાત છે. બીજું બધું તો આખું 24 કલાક ભજન કરે, પણ ઈશક ના હોય અને મારા ગમકાર રાખે એ કામ ન થાય. પણ થોડીક જ 1-2-5 સેકન્ડ, 2-5 મિનિટ
પણ મહારાજ સ્વામી એટલે એ લગ્ન ચાલુ જ રહે.

તો મારા કરતાં હું પહેલી વાત કરું અને બરાબર હોય તો ઠીક, તો મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાધર્મ મૂરખ છે, તો એટલે સાધુ તો મારે આ જ વાત કરવાની હતી, જાઓ કે તો જો ખેડતા ખેડતા પણ મનમાં તો આ જ હતું, આ જ રમતું હતું, અને ખેડે બધું કરે પણ લગ્ની આમાં, એટલે એ રીતે આપણે ગોઠવું જ પડશે. અને એમાં સ્વામી મારા લગ્ની લાગે એટલે એ રીતે એવું ભજન કરવું પડશે આપણે. એટલે મહારાજ સ્વામી દ્રષ્ટિ કરી, આપણે કોઈ દાખલો કર્યો નથી, કોઈ દાખલો કર્યો ખરો, ખરેખર જોવા જઈએ ને કોઈ દાખલો, પણ આ જે ભીડો બેઠો છે એનું ફળ મળે છે. ભીડો અમથો નથી, ઓલા તો મજૂરી કરે તો 5 રૂપિયા 10 રૂપિયા મળે, આપણે તો અનંત ઘણું મળે છે ભીડો બેઠે તો. અને એ ભીડો એટલે એ જ્ઞાનનો ભીડો છે, સમજપૂર્વકનો ભીડો છે. એમાં એ ભીડો જો આપણે કોઈ નવરો નથી, આ તો બીજાની સેવા કરે કોણ કરે, આવો ભીડો કોણ બેઠે આ દુનિયામાં. તો સામેથી તો જો આ મારા સાંઈ નિષ્ઠા છે અંદર દેખાતી નથી, એને કહીને આ ભીડો બેઠાય છે. આ તો દાખલો કરો છો બધા, આ સેવા તમે કરો, ગજબની સેવા કરો છો આ બધા, તો એ કારણ છે નિષ્ઠા જેની પાસે. તો એ નિષ્ઠા જેટલી દ્રઢ થાય એટલો અમલમાં આવે જ, દેખાય ને ખબર ના પડે, અને સહેજે સહેજે બધી ક્રિયા થયા કરે. ભક્તિની ક્રિયા, ભીડો બેઠવાની ક્રિયા સહેજે સહેજે થાય. એટલે આપણે એક કક્ષાએ પહોંચ્યા છે, અને અમે પણ ભાઈ સ્વામી કહે છે આ ક્રિયા કરીએ પણ સ્વભાવ નડે છે, સ્વભાવ બધા દખલ કરે, તમારે તમને થપ્પડ મારીને બેસી જાય તમારો સ્વભાવ, તો ખબર ના પડે એવું છે. હવે એ તો ભગવાનનું કામ છે સ્વભાવ તમારે ટાળવા, પણ આપણે ભક્તિ ભક્તિ જે મારા પૂજા બધું કરતા રહેવાનું, એમાંથી જ ભગવાન દયા કરશે અને આપણી ભક્તિ ભાવ જોશે અને કામ કરશે. તો જો આ ઓલી તો બધી છે, તનો મને ધને કંઈ સુખી થાવ એ તો છે જ, પણ આ એ અનંત જન્મથી બધું આવતું તને મને ધને કંઈ, પણ આ જન્મમાં મહારાજ સ્વામીનો ભેટો થયો છે, સત્પુરુષનો ભેટો થયો છે, કામ કરી લેવું. એવા જરાય આપણો સમય બીજે હેલફેલમાં જાય જ નહીં, ભક્તિ કરવા. કરોડો રૂપિયા મળતા હોય અને આ બાજુ પેલે આપણે ઝાડું કાઢવા બેસીએ અને ઓલા કરોડો મળતા હોય, બેમાં શું કરું, ઝાડું કાઢું? તો એ આ બધી બીજી ક્રિયાઓ છે, ભગવાન સિવાય બીજી ક્રિયા ઝાડું કાઢાય છે એવી બધી. ઝાડુ સત્સંગને ઝાડુ નહીં, અમે તો અહીં ઝાડુ સમજ જ્ઞાનપૂર્વક છે, એ અહીં સત્સંગમાં ઝાડુ કાઢે એ જુદી વસ્તુ છે. અને ઓલા ફાલતું કોઈ ફળ ના મળે કંઈ કાંઈ નહીં, કોણ ધણી એવું છે. જો આપણે ધણી છે બેઠા છે, મહારાજ સ્વામી એકવાર યોગી આપવા એક પ્રસંગ હતો, યોગી આપવા આપણે ચેષ્ટા બોલ્યા, એટલે પોદાર કોલેજમાં સભા કહીને પાછા આવ્યા, ચેષ્ટા બોલ્યા. પછી સ્વામી બાપાએ ગમત કરી, સ્વામી બાપે કહે રમેશભાઈ, રમેશભાઈ દવે એટલે પ્રોફેસર હતા, એમને પૂછ્યું કે સ્વામીએ પૂછ્યું યોગી બાપાએ કે આપણે તો ચેષ્ટા બોલ્યા, આ સંન્યાસી શું કરતા હશે? તો યોગી બાપાએ એટલો સરસ શબ્દ મૂકે છે એ આપણે બધાએ દ્રઢ કરવા જેવું. સ્વામી કે આપણે માથે ધણી છે, આપણે માથે ધણી છે, આપણે

બેકાર નથી, રખડી પેડા નથી, આપણે મારે ધણી છે એટલે ચેષ્ટા બોલીએ, થાર બોલીએ, બધું બોલીએ, એ લેખે લાગે ધણી છે એટલે એ આપણને વળતર આપે. આ છે બીજા બધા તો કોણ ધણી, ક્યાં ભક્તિ જાય, ક્યાં કોઈ મેળ જ નહીં, એટલે આપણને બહુ મોટો લાભ છે. એટલે આપણે ભીડો ભક્તિ, ભીડા બેઠવાનું બધું કરવાનું, અને તને મને ધને સુરે સુખી થાવ, અને એ પૈસા સત્સંગના કામમાં, બસ એટલું.

0: श्री स्वामी नारायण भगवान जय। पछी महानुभान स्वामीए पूछू जे हे महाराज, सत्संग में रहता थका जेटला अवगुण होय ते सर्वे नाश पामी जाए अने दिन दिन प्रत्ये भगवानी भक्ति वृद्धि पामती जाए तेनो शो उपाय छे। पछी श्रीजी महाराज बोल्या जी, मोटा पुरुषनो जेम जेम गुण ग्रहण करतो जाए तेम तेम एनी भक्ति वृद्धि पामती जाए। एक तो मोटा पुरुष मलवा जोईए, आपने तो मल्या से शास्त्री महाराज योगी और प्रमुख साई महाराज मल्या से, पण आपणा बाजूथी बाकी रहेशे जे शू बाकी रहेशे, जेम जेम गुण ग्रहण करतो जाए। ખાલી ગુણે ગ્રહણ કરવાનું છે, બીજું કોઈ વસ્તુ નથી। અવગુણની વાત તો છેટે રહી, પણ મોટા પુરુષ હોય એમનો ગુણ ગ્રહણ કરતો જાય। હવે આ સાવ જોવા જઈએ તો સાવ સહેલી વસ્તુ છે, પણ તોય આપણે નથી કરી શકતા। મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય। જે સરળમાં સહેલામાં સહેલો ઉપાય છે, મોટા પુરુષ મળે એને ગુણ ગ્રહણ કરે, પણ આપણે એ નથી કરી શકતા। કાંઈક કાંઈક એમાં દોષ પલટાય છે, આમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, તો આપણે વૃદ્ધિ પામતા નથી। મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય। અને અતિશય જે મોટા હોય, અને અતિશય મોટા, અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય। અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પલટે તો ગમે તેઓ નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય। જો બધા મોટા પુરુષ મળે અને એને વિશે ગુણ અવગુણ પલટીએ એના ઉપર આધાર છે। જો ગુણ પલટે અતિશય મોટા પુરુષ હોય, અતિશય એટલે ગુણાતીતની વાત છે, એવા પુરુષ હોય, જો મહારાજ તે વખતે બધી બંદી હતી એટલે મહારાજે લખ્યું નહીં કે ગુણાતીત પુરુષ, અતિશય મોટા પુરુષ લખ્યું, કારણ કે બધું પ્રથા પ્રમાણે જે બધું ચાલતું હોય એ રીતે મહારાજે વાત કરી। મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય। અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે, જાણવાની જ વાત છે, બીજું કાંઈ કરવાનું નથી, બસ એમને જાણે, પણ એ જણાતું નથી એ, કેમ કે આપણામાં પોતામાં દેહભાવ હોય, દોષો છે, આપણા પોતાનો દોષ છે એટલે સામામાં પલઠાય જ નહીં, તો ગમે એવો નિષ્કામી હોય, પણ આપણામાં દોષ હોય ને એ પલઠવું મુશ્કેલ છે। અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે, અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય। બધી જાણવાનું મોટા પુરુષ મળે આપતા તો મળ્યા છે, પણ જે એમને નિષ્કામી જાણવાની વાત છે, ને જે પોતે કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થાય। અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પલટે, અને કામીપણાનો દોષ પલટે એ તો કોઈમાં પરઠવાની વાત નથી, તો મોટા પુરુષમાં અને અતિશય મોટા પુરુષમાં તો ક્યાંથી પરઠવાની વાત છે. અને જો મોટા પુરુષને છે કામીપણાનો દોષ પડશે તો ગમે તેઓ નિષ્કામી હોય, ગમે તેઓ નિષ્કામી હોય, શ્રીજી માનો વાક્ય છે, તો પણ અતિશય કામી થાય. અતિશય એની કલ્પના બહાર એવું રેકોર્ડ તૂટે, અતિશય કામી થાય, જે એના પોતાનો વિચાર ના હોય તો એવો થઈ જાય. અને મોટાને વિશે ક્રોધી લોભી પણ ઉપરઠે તો પોતે ક્રોધી લોભી થાય. જેવા દોષ મોટા પુરુષને વિશે પડઠે તેવો પોતે થાય, ન હોય તો થાય. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિર્સ્વાદી, નિર્માની, નિર્સ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભગત થાય. અને બધા દોષો રહિત થઈ જાય એટલે મોટા પુરુષને વિશે પર દોષો પડઠે અથવા ન પડઠે એના ઉપર આધાર છે. તમારી સ્થિતિ બંધાય ઘડાય એ મોટા પુરુષને વિશે જેવો ભાવ પડઠે એવી રીતે થાય. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિર્સ્વાદી, નિર્માની, નિર્સ્નેહી જાણે સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભગત થાય. પાકો હરિભગત આપે હરિભગત બરાબર હરિભગત છીએ, પણ પાકા હરિભગતની વાત આ મહારાજે કહી. પાકા એટલે એમાં શ્રીજી મહારાજ સાથે સીધો સંબંધ હોય, એની વચ્ચે કોઈ આડું કંઈ વચ્ચે ઘૂસે જ નહીં, એવો પાકો હરિભગત થાય. તે પાકા હરિભક્તનું લક્ષણ શું છે? તો સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચચૈતન્યનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે જ અસર નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભગત જાણવું. પાકો હરિભગત તો બહુ મોટી વાત છે, પણ મોટા પુરુષને વિશે દોષ પડઠે ન પડઠે એના ઉપર આધાર છે. તો તમારી સ્થિતિ ઘડાય ન ઘડાય એના મોટા પુરુષનું કારણ છે. એમને વિશે જેવો ભાવ પડશે એ સ્થિતિ થાય. અને પાકો હરિભક્ત જાણવું તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. અને એમ જાણે જે એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું. આ બહુ મોટી કલમ છે. બધાને એમ જ રહે છે કે હું સમજું છું, બીજા સમજતા નથી. બધાને બધા હોલસેલ તો જે આવી રીતે જણાય તો કામ થાય. સર્વ હરિભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું. આ બહુ અઘરી વાત છે, પણ આવું થઈ જાય. આપણને આપણાથી મોટા હોય, સહેજે મોટા હોય એટલે એના વિશે તો ભાવ પડઠાય, પણ જે હરિભગત બધા હરિભગત હોય બધા એને વિશે પણ આવો ભાવ થાય કે બધા મોટા છે ને એને હું અણ સમજું છું. એ સર્વ હરિભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનો દાસ થઈ રહે. દાસ તેનો દાસ તેનો દાસ એમ દાસ. એટલે આ સત્સંગ મળ્યા પછી આમ કરવું છે. મૂછો મરોડાની મૂછો ઉડાડી દેવાની છે, એટલે આમ નથી ઉડાડવાની, રાખવાની છે. પણ ભાવ મારે મૂછો છે જ નહીં, એ તો ભાવ પડે. અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ જે ગુણ શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. જે એકાંતિક મહારાજ જેના માટે પ્રગટ થયા છે એ લક્ષણ આવે એના પર. અને પાકવરી ભગત થાય, શ્રીજી મહારાજ સાથે સીધો સંબંધ થઈ જાય. ઇતિ વચનામૃતમ એ રીતે પ્રથમનું 58 વચનાવત થયું.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી, લાવણ્ય તેજોમયી, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમુ સર્વાવતારી હરી. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો, ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. આપણે પારાયણમાં અત્યારે વાત ચાલે છે કે ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ દ્વારા મહારાજ પ્રગટ છે એ વાત આપણે સમજીએ છીએ. એમાં જેવું શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ આપણને દેખાય છે. મહારાજના જીવનમાં જે જે ગુણોના દર્શન આપણને થતા અને થાય છે એવા જ ગુણોનું દર્શન આપણને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ થાય છે. જેવા શ્રીજી મહારાજથી કાર્યો થતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજથી પણ થાય છે. જેવું શ્રીજી મહારાજનું ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય હતું એટલું જ ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્ય આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજનું દેખાય છે. એટલે એ રીતે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજમાં ઘણી બધી સામ્યતા રહેલી છે એ વિષયક વાતો આપણે થોડા દિવસોથી સમજીએ છીએ. એમાં મહારાજના જીવનના અનંત ગુણો એવા જ સ્વામીમાં જે છે એ પ્રસંગો દ્વારા આપણે થોડા દિવસથી સમજીએ છીએ. ગઈકાલ આપણે સમજેલા કે શ્રીજી મહારાજે પોતે જબરદસ્ત આ સંકલ્પો આ સંપ્રદાય માટે કરેલા છે, સાથે સાથે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતે કાર્ય કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ સંસ્થાના સંપ્રદાય માટે ઘણા બધા એવા બઢિયા સંકલ્પો કરેલા છે અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે છે. પછી એ વાત આપણે જોયેલી કે એક લૌકિક દ્રષ્ટિએ શ્રીજી મહારાજ જેવા બુદ્ધિશાળી હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ લૌકિક દ્રષ્ટિએ અત્યંત બુદ્ધિશાળી છે એ વાત પણ આપણે ગઈકાલે સમજેલા. ત્રીજી વાત એ સમજેલા કે આટલું બધું છે છતાં મહારાજ અને સ્વામીને કોઈ દિવસ ક્યાંય અપેક્ષા નથી. કોઈ વ્યક્તિ પાસેથી અથવા તો કોઈ અનુકૂળ સંજોગો બંધ બેસતા બની જાય અને સંપ્રદાયને મોટી પુષ્ટિ મળી જાય એવી અપેક્ષા શ્રીજી મહારાજને પણ કદાપી નથી અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ એવી કોઈ અપેક્ષા નથી. કેવળ એક પોતાના બાહુબળ એટલે કે પોતાનો પરિશ્રમ અને પોતાના ગુરુ અને ઈષ્ટદેવના આશીર્વાદ અને કૃપાથી જ પોતે આ સંપ્રદાય ચલાવે છે. એટલે આવી રીતે એ બધી વાતો આપણે ગઈકાલે સમજતા હતા અને છતાં એકદમ આનંદમાં સ્વામી શ્રી રહી શકે છે. જેવા શ્રીજી મહારાજ નિખાલસ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ નિખાલસ છે, એ પણ વાત આપણે ગઈકાલે સમજેલા. આગળ ઉપર આજે જેવા શ્રીજી મહારાજને જીવ પ્રાણી માત્ર પર દયા હતી, દરેકનું પોતે એક કૃપા દ્રષ્ટિએ કરીને કલ્યાણ કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર અત્યંત દયા રહે છે, અત્યંત કૃપા રહે છે અને એ કૃપા દ્રષ્ટિએ કરીને સર્વ પ્રકારનું શ્રેય એ જીવ પ્રાણી માત્રનું કરતા હોય છે. એમને કોઈના પ્રત્યે ઊંચ નીચનો ભાવ નથી, કોઈના પ્રત્યે ગરીબ તવંગરનો ભાવ નથી. એમના હૃદયમાં તો સર્વ માટે સરખું જ સ્થાન છે. તો આ વિશેષતા મહારાજની હતી અને આજે પ્રમુખ સ્વામી મહારાજની પણ એ વિશેષતા આપણને જણાય છે. શ્રીજી મહારાજ એક વખત કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા માંડવી ગામે પધારેલા અને ત્યાં વહેલી સવારે મહારાજ ત્યાં ઓસરીએ બેસીને દાંતણ કરતા હતા. તે વખતે એ ઓસરીની સામે જ એક ઊંટવાળો રહેતો હતો, એટલે કે બે કે ત્રણ ઊંટ એની પાસે હતા અને ઊંટ પછી મજૂરીએ ચલાવે ને એ રીતેનું રોજગાર ચાલતો. એટલે માલની હેરાફેરી કરવાની હોય કોઈ શેઠિયાઓને કે ઘર વખરીની, એમાં એ પોતે ઊંટ ભાડે આપે અને એ ઊંટ એમાંથી એની કમાણી થાય. તો મહારાજ ત્યાં દાંતણ કરતા હતા, સામે એક ઊંટ ઊભેલો. એ ઊંટને મહારાજ આમ જોયો, એનો હાવભાવ, એનો ચહેરો ને એની આંખો જોઈ એટલે મહારાજને એવો ખ્યાલ આવ્યો કે ઊંટ તો ભૂખ્યો છે, એને બહુ જ ભૂખ લાગે છે. એમ મહારાજ સમજ્યા ને પેલો ઊંટવાળો જરા બહાર દેખાણો, એટલે મહારાજે એને બોલાવ્યો અને મહારાજે બોલાવીને કહ્યું કે આ તારો ઊંટ છે એ ભૂખ્યો લાગે છે. તો કે તમારી વાત સાચી છે, ગઈકાલે બપોર અને રાત્રે હું એને કંઈ ખાવા આપી શક્યો નથી એટલે ખરેખરો ભૂખ્યો છે. અને પછી મહારાજે ત્યાં દાંતણ પૂરું કરી લીધું, મહારાજે એમને ઊભા રાખ્યા ત્યાં. અંદર જઈને સંતોને વાત કરી કે ગઈકાલે સાંજે તમે જોડી માગી, તે જોડીમાં કંઈ વધ્યું છે જમવાનું? ત્યારે સંતોએ કહ્યું કે ગઈકાલે અમને એક બે ઠેકાણેથી લાડુ મળેલા, પણ રાત્રે તો હળવો ખોરાક લીધેલો એટલે લાડુ બધા એમ જ પડ્યા છે. મહારાજ કે કેટલા સંતો જોડી માંગવા ગયેલા? ત્યારે સંતોએ વાત કરી કે 8-10 સંતો હતા. મહારાજ કે બધાના જોડીમાં ત્યાં લાડુ અને અન્ય ખોરાક છે? ત્યારે વાત કરી કે હા મહારાજ. મહારાજ કે એમ કરો, તમારી બધી જોડીઓમાંથી જે કંઈ પદાર્થ હોય એ બધું લાવો અને આપણે આ ઊંટને જમાડીએ. એમ કહીને શ્રીજી મહારાજે બધું જ મંગાવડાવ્યું અને મહારાજે પછી એ ઊંટને બધું લાડુ જમાડ્યા. ઊંટના નસીબમાં લાડુ, અને એ પાછા કોના હાથના? મહારાજના, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના હાથના. પણ મહારાજે સંતોની જોડીમાંથી લાડુ કાઢીને ઊંટને જમાડ્યા. તો કેટલી બધી એક દયા, કેટલી બધી કરુણા એ મહારાજના અંતરમાં જીવ પ્રાણી માત્ર માટે હતી, એવી જ દયા અને કરુણા આજે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ જીવ પ્રાણી માત્ર માટે છે. 1987માં જ્યારે જબરજસ્ત દુષ્કાળ ગુજરાતમાં પડેલો, સ્વામીશ્રી એક પ્રસંગે ત્યાં ગોંડલમાં હતા અને સ્વામીને એમ થયું કે આપણે પણ કેટલ કેમ્પની શરૂઆત કરીએ. સરકારે પણ ઘણા બધા કેટલ કેમ્પ ખોલેલા, અન્ય સંસ્થાઓએ પણ ખોલેલા. સ્વામીશ્રીને પણ મનમાં ઈચ્છા થઈ કે આપણે પણ આ કેટલ કેમ્પ ખોલીએ અને આ મૂંગા પશુઓ અત્યારે બિચારા મરે છે એ તરસ્યા અને ભૂખ્યા, તો આપણે બધાને બચાવીએ. અને એવો સ્વામીશ્રીને સંકલ્પ થયો, એટલે સ્વામીશ્રીને એમ થયું કે પહેલાં આપણે કોઈ કેટલ કેમ્પ કોઈએ કર્યો હોય તો જોઈ આવીએ કેવી રીતની વ્યવસ્થા એ લોકો કરતા હોય છે, તો આપણને જરા અંદાજ આવે, ખ્યાલ આવે. એમ સમજીને સ્વામીશ્રીએ નિર્ણય લીધો. જ્ઞાની સ્વામીને કહ્યું કે આપણે પડદરી પાસે, એટલે વાંકાનેરથી ઉપર પડદરી પાસે ત્યાં કેટલ કેમ્પ ચાલે છે, તો ત્યાં આપણે જોવા માટે જવું છે. એટલે ગોંડલના કોઠારી સ્વામી છે જ્ઞાની સ્વામી, પછી રાજકોટના કોઠારી યોગી સ્વરૂપ સ્વામી, એ બંને સંતોને સ્વામી કીધું કે તમે સાથે ચાલો. એટલે બધા સ્વામી અને સંતો બધા ત્યાં ગયા અને ત્યાં એ કેટલ કેમ સ્વામીશ્રીએ જોયો, સ્વામીને ગમ્યું અને સ્વામીને એમ થયું કે આપણે પણ કેટલ કેમ કરવો છે. પણ જ્યાં સ્વામી ત્યાં કેટલ કેમમાં પ્રવેશ્યા એટલે બધા જ આ મૂંગા પશુઓ ઢોર બધા સ્વામીને વીંટળાઈ વળ્યા, એકદમ નજીક આવી ગયા, આમ દોડી ગયા. સ્વામીને પણ બહુ આશ્ચર્ય થયું. એમણે વ્યવસ્થાપકોને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સ્વામી આ તો બધા ભૂખ્યા હોય છે અને આખા દિવસમાં એના ખોરાક કરતાં માંડ આપણે એને અડધું આપી શકીએ છીએ, એટલે કોઈ બહારથી આવા મહેમાન આવે તો એ લોકોને પણ એટલે કે મૂંગા ઢોરને પણ આશા બંધાઈ જાય છે કે મારી માટે કંઈક ખાવાનું લઈને આવ્યા હશે. આટલી વાત સાંભળી અને સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, એકદમ ગળગળા થઈ ગયા. સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. સ્વામીને એમ થયું કે આપણે કરવું જ જોઈએ આ લોકો માટે. આ લોકોએ આખા જીવનકાળ દરમિયાન એ દૂધ આપીને આપણને પોષ્યા છે તો આ પ્રસંગે આપણે એમને સાચવવા જોઈએ. અને એમાં પણ એક વાછડું હતું, એ તો એકદમ સ્વામીની પાછળ પાછળ જ ફર્યા કરે, એની આંખમાં પણ ઘણા બધા આંસુ હતા. વારે ઘડીએ સ્વામી એની સામે જોયે ને સ્વામી આમ ઇમોશનલ થઈ જતા. પછી ત્યાંથી વધાઈ લઈને સ્વામી પાછા આવ્યા. ત્યાં આવીને સ્વામીએ કેટલ કેમ્પ કરવાનો નિર્ણય તો જાહેર કર્યો, પણ જ્ઞાની સ્વામીને બોલાવીને કહ્યું કે તાત્કાલિક તમે બધી વ્યવસ્થા શરૂ કરો. અને ત્યાં રાજકોટ પાછો ફોન જોડાવી અને યોગી સ્વરૂપ સ્વામીને વાત કરી કે તાત્કાલિક ત્યાં કેટલ કેમ્પમાં 2 ખટારા ઘાસ મોકલી આપો. અને ફોન ઉપર બોલ્યા સ્વામી કે પેલું જે વાછડું હતું એની આંખમાં જે આંસુ હતા એ હું જોઈ ના શક્યો. સ્વામી કે એ આંસુ હું જોઈ ના શક્યો, એટલું બધું ભૂખ્યું હશે, આપણે એને જમાડીએ. એમ કહીને સ્વામીએ 2 ટ્રક ઘાસ તો તાત્કાલિક ત્યાં એ કેટલ કેમ્પમાં મોકલી જ આપ્યા. તો મહારાજને પણ એવી રીતે જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા રહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા છે, આ એમના વ્યક્તિત્વમાં સામ્યતા છે. એટલે મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ આવા બધા અનેક ગુણોની સામ્યતા પરથી આપણને પ્રતીતિ આવે. અને આ તો પશુની વાત થઈ, પણ જીવ પ્રાણી માત્ર ઉપર, દરેક વ્યક્તિ ઉપર પણ આટલો જ પ્રેમ અને આટલી જ કરુણા એ શ્રીજી મહારાજને અને પ્રમુખ સ્વામી મહારાજને છે. મહારાજ ત્યાં એક વખત પંચાળામાં બિરાજમાન હતા અને ત્યાં ઘણા વખત સુધી રહ્યા. અને સંતો હરિભક્તોને ખૂબ રાસનું, પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપેલું. મહારાજ બધાને જમાડતા હતા તે વખતે ત્યાં નદીના વોખડાને પેલે પાર ત્યાં બધા પેલા જે દુબળા લોકો હોય પછાત જ્ઞાતિના એ બધા ત્યાં દૂર ઊભેલા. ત્યારે મહારાજે કહ્યું કે આપણે તો ગામ ધુમાળા બંધ છે ને બધાને જમાડીએ છીએ, તો એ લોકોને પણ બોલાવો. ત્યારે આ લોકોએ કહ્યું કે સ્વામી એટલે કે મહારાજ એ બધા તો પછાત જ્ઞાતિના છે, એ તો અમારી અમે તો એની સાથે ભળીએ પણ નહીં અને બોલાવશો તો એ લોકો નજીક આવશે પણ નહીં, એટલે પછી છેલ્લે વધ્યું ઘટ્યું હશે તો આપણે એને જમાડશું. ત્યારે મહારાજ કે જુઓ, હું સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયો છું અને આ સૂર્ય આકાશમાં પ્રગટ થાય છે તો એ પણ કોઈના પ્રત્યે પણ ભેદભાવ રાખ્યા સિવાય પોતાનું તેજ, પોતાનો પ્રકાશ બધાને આપે છે, તો હું સહજાનંદ રૂપી સૂર્ય હું કેમ ભેદભાવ કોઈના માટે રાખી શકું, બોલાવો બધાને. અને એ લોકોની સામેત સ્વામી મહારાજે બીજી પંગત બેસાડી અને બધાને ખૂબ પ્રેમથી જમાડ્યા. ત્યારે બધાના અંતરમાં પણ એમ થયું કે સ્વામિનારાયણ છે ભગવાન સાચા, સહજાનંદ છે ભગવાન સાચા, નહીં તો આવા ભેદભાવ એના અંતરમાં કોઈના પણ અંતરમાં રહી જાય, પણ આ મહારાજ ભગવાન છે તો એના અંતરમાં કોઈ ભેદભાવ સંભવે નહીં. તો મહારાજે જેમ જીવ પ્રાણી માત્ર ઉપર એમને કરુણા હતી, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા. એક વખત સ્વામી ત્યાં અટલાદરામાં હતા, તે વખતે રાત્રે જ્યારે આરામમાં જતા હતા, આપણા એક યુવક સુરેશ માસ્તર એમને સ્વામીને વાત કરી કે સ્વામી તમે અહીંયા અટલાદરા હો ત્યારે આજુબાજુના બધા પછાત વિસ્તારોના આદિવાસીઓને તો બહુ મજા પડી જાય છે. એટલે સ્વામીએ પૂછ્યું કે શેની મજા પડે છે એ લોકોને, કે સ્વામી સવારથી એ લોકો બધા ટ્રેક્ટરો ભરી ભરીને અહીંયા અટલાદરા મંદિરે આવી જાય છે. આમ તો કોઈ બહુ સત્સંગી કોઈ હોતા નથી ગામમાંથી, ભાગ્યે 2-5, 10-15 કુટુંબો સત્સંગી હોય, પણ એની સાથે બીજા બધા પણ આવી જાય અને સવારે નાસ્તો ભરપેટ કરે અને નાસ્તો કરીને અને પછી જ્યાં ત્યાં આડાવડા ઝાડ નીચે સૂઈ જાય. પાછો બપોરનો સમય થાય, સવારની કથામાં ખૂબ બેઠા ના બેઠા આડાવડા ફરે, ગામમાં ફરવા જાય. સવારે ત્યાં સવારની કથા પતન 11-11:30 થયા હોય, પહેલાં જ પંગતમાં જોડાઈ જાય અને પેટ ભરીને પાછા જમે. જમીન કલાક આરામ કરીને પાછા બીજી વાર જમવા આવે. ખબર નહીં એ લોકોને ભૂખ તરત લાગી જતી હશે તો, કારણ કે આખા વર્ષ દરમિયાન તો આટલું સારું જમવા મળ્યું હોય નહીં. એટલે કે જમીન પાછા છેલ્લી પંગતમાં બધું પૂરું થતું હોય તો ત્યારે 1:30 વાગે પાછા જમવા માટે બેસી જાય, અને પાછો બપોરે આરામ કરે, સાંજે 4:30-4:45 ચા પાણી નાસ્તો થતો હોય તો પાછા ચા પીવે, તે બધા 2-2, 3-3, 4-4 ગ્લાસ ચા પી જાય, પાછા રાત્રે સભામાં બેસે, અને રાત્રે પણ સભાપતિને બધાને જમવાનું હોય અને સભા પહેલાં બધાને જમવાનું હોય તો સંધ્યા આરતી કરી અને પાછા બધા જમવા માટે લાઇનસર. તે પીરસનાર એમ કહે છે કે આ લોકો તો વારે વારે આપ, કારણ કે પાછા દેખાય બધા સરખા આદિવાસી બધા, એટલે વારે વારે બધા જમવા આવે છે. તે અત્યારે દિવસમાં 4 ટાણા એ લોકો જમે છે અહીંયા મંદિરે, અને 2 ટંક પ્રેમથી એ ચા નાસ્તો કરે છે. એટલે કે એ લોકો તો એમ કહે છે કે પ્રમુખ સ્વામી અહીંયા આટલાદરામાં હોય બરોડામાં ત્યારે અમને બહુ મજા પડી જાય છે, એ તમારે પ્રેમથી પેટ ભરીને સારું સારું જમવા મળે છે. અને મિષ્ટાન તો બિચારા આખા વર્ષમાં કોઈ દિવસ જોયું ના હોય, તો અહીંયા તો બપોરે સાટા જલેબી હોય કે બીજો કોઈ એવું મિષ્ટાન હોય તો પ્રેમથી જમે છે. સ્વામી આ બધી વાત સાંભળી રહ્યા, અને સ્વામી એકદમ કરુણા વિના પ્રેમથી, સ્વામી કે જમેનો વાંધો નહીં, ભલે 4 ટંક જમે છે અને 5 ટંક જમે તો આપણને વાંધો નથી, પણ તમે છે એ ધ્યાન રાખો કે બધા સભામાં બેસે છે કે નહીં. સભામાં ના બેસતા હોય તો 5-10 કાર્યકર્તાઓ તમે નિમી દો કે એ લોકોને પકડી પકડીને સભામાં બેસાડે, આટલી સરસ ભગવાનની કથા વાર્તા થતી હોય અને એમાં બેસે. સ્વામી કે બપોરના સમયમાં આપણે સભા ના હોય ત્યારે એ લોકોની જુદી સભા કરો, સંતો હોય તો સંતોને લઈ જાઓ, સંતો ના હોય તમે કાર્યકર્તાઓ છો તમે સભા કરો, અને એ લોકો વ્યસન છોડે, એ લોકોના વહેમ બધા છૂટે એ બધી એને વાતો કરો, એટલે વ્યસન મુક્ત થાય. અહીંયા આપણે દરવાજે આવ્યો છે ખાઈ પીને આનંદ કરે એની ના નથી, ભલે પ્રેમથી જમતા, પણ એ લોકોના વ્યસન છૂટે એવી થોડીક તમે વાતો કરો. બપોરે એવું આયોજન કરો કે બધા બેસે, બપોર 3-3:30 વાગે બધા ઉઠ્યા હોય, ચા પાણી નાસ્તો થતો હોય તે વખતે પાછા કલાક એ લોકોને બેસાડવા. આ બધી વાતો સ્વામીએ કરી, અને પછી સ્વામીએ કીધું કે એનું આયોજન એવું કરું કે કયા ગામમાંથી એ લોકો આવે છે, એટલે કે કયા કયા ગામમાંથી એ લોકો આવે છે એ નક્કી કરીને પછી ગામના જે 2-4 મુખ્ય માણસ હોય ને એને નામ તમારે શોધી રાખવા. એ લોકો આવ્યા હોય તો એ લોકોને કહેવું તમારા ગામના જેટલા હોય ને એ લોકોને ભેગા કરો, પછી એ ગામમાં જે સંતો જતા એની સાથે ભેગા કરો, અને પછી સ્વામી કે એ લોકોને જો વ્યસન છોડે તો એને ભગવાનનો આશરો થાય, ભક્તિ થાય, એવી બધી વાતો કરવી, અને પછી જો એ લોકો માને તો એ બધા સંતો બપોરે 4 વાગે તો બેઠા હોય તે સભા મંડપમાં એ લોકો પાસે આવીને એ લોકોને કંઠી પહેરાવી, એ લોકોને વાત કરવી કે હવે વ્યસન નહીં છોડો, જો તે હાથમાં પાણી લીધું છે એમ કંઈ ભગવાનનો આશરો કરાવો, અને પછી દર પૂનમે અહીં આટલાદરા મંદિરે આવે એવું ગોઠવી નાખો. એક એક કાર્યકર એક એક ગામની તમે જવાબદારી લો કે એ ગામમાંથી બધાને પાછા આદિવાસી છે એ પૂનમ આવી તો આગલા દિવસે સાંજે કાર્યકરે ત્યાં પહોંચી જવું, અથવા તો ત્યાંથી બધાને બોલાવી લેવા, પણ ગામના મુખ્ય 2-4 હોય ને તમે સત્સંગ કરાવો. તો આ લોકોમાં તો એવું હોય આદિવાસીમાં તો કે ગામના મુખ્ય 2-4ને સત્સંગ થાય તો પાછળ 5-10-15 કુટુંબોને સહેજે થાય. એ આ બધી જ વાતો લગભગ 20 મિનિટ સુધી સ્વામીએ પલંગ ઉપર બેઠા પાણી તો પી લીધેલું, અને આરામમાં જવાનો સમય હતો, પણ સ્વામીએ શ્રદ્ધાથી સામે 2-5 સંતો હતા અને 2-4 કાર્યકર્તાઓ છે એને વાતો કરી. તો જો સ્વામીના મનમાં એમ છે કે આ યોગમાં આવ્યો અથવા તો યોગમાં આવે છે તો એને સત્સંગ થાય, એને સત્સંગની વાતો થાય, એ વ્યસન મુક્ત થાય અને મહારાજનો આશરો કરે તો એ જીવનું કલ્યાણ થાય, આવી ભાવના સત્પુરુષના અંતરમાં હંમેશા રહ્યા કરે છે. સ્વામી કે જમેનો વાંધો નહીં, ભલે 5 ટાણા જમે પણ આ થવો, એને સત્સંગ થવો જોઈએ. તો આવી રીતે મહારાજને જેમ જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા રહેતી કે આને ભગવાનનો સંબંધ થાય તો ઘણું સારું છે, અને દિન પ્રતિદિન એનો સંબંધ વધતો જાય તો ઘણું સારું છે, એમ સ્વામીને પણ જીવ પ્રાણી માત્ર ઉપર એવી કરુણા રહે છે કે આને ભગવાનનો યોગ થાય તો બહુ જ સારું, અને એ યોગ દિન પ્રતિદિન સુદૃઢ થતો જાય તો બહુ જ સારું. આવ્યો એક પ્રેમ, આવી એક કરુણા એ મહારાજના અંતરમાં સદા વહેતી, એમ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ સદા વહે છે. તો આવા અનંત ગુણો છે જે વ્યક્તિત્વમાં સામ્યતા આપણને દેખાય કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ ઘણી બધી વાતો ઉપરથી આપણને સ્પષ્ટતા થાય. બીજી એક વાત એ છે કે મહારાજનો એક એવો ગુણ હતો કે મહારાજ બહુ જ સ્પષ્ટ વક્તા હતા, જે વાત જેમ કેવી ઘટે એમ મહારાજ કહેતા. કદાચ સામે કોઈ વ્યક્તિ ઊંચ નીચ હોય, સત્સંગમાં કોઈ નાનેરો હોય કે મોટેરો હોય, પણ જે સમયે જે વાતની સ્પષ્ટતા કરવાની હોય, પછી એ નિયમ ધર્મથી માંડીને કોઈ સમજણ સંબંધી વાત હોય, પણ એ સ્પષ્ટતા મહારાજ ત્યાં જ કરી દેતા, કારણ કે જાણતા કે વાતની સ્પષ્ટતા થાય તો જ બધી ચોખવટ અંતરમાં થાય અને તો જ યથાર્થ રીતે એ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકે. એમ સ્વામી પણ જે તે સમયે જો કોઈ સ્પષ્ટતા કરવી ઘટે તો એ સ્વામી પણ એકદમ સ્પષ્ટ વક્તા છે. તો મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. આ પણ એક બહુ જ મોટો ગુણ એમના વ્યક્તિત્વની સામ્યતામાં રહેલો છે. જો પ્રથમનું 44મું વચનામૃત છે એમાં શ્રીજી મહારાજ પૂછે છે કે સ્નેહનું શું રૂપ છે, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ રૂપ કર્યું સ્નેહનું, કે પિંડ બ્રહ્માંડથી જે નિષ્પૃહ રહેવું એ સ્નેહનું રૂપ છે. ત્યારે મહારાજે કહ્યું કે તમને તો દિશ જ જડી નહીં, સ્નેહનું કંઈ આ રૂપ નથી. આ તો તમે જે એટલે કે વ્યાખ્યા, રૂપ એટલે કે વ્યાખ્યા કરી એ તો વૈરાગ્યની વ્યાખ્યા છે. સ્નેહ તો જે ગાઢ સ્નેહ અને પ્રીતિ એ તો અખંડ સ્મૃતિ એની રહ્યા કરે, અખંડ એમનામાં વૃત્તિ રહ્યા કરે એ સ્નેહનું રૂપ છે. પણ બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતને પણ ભર સભામાં મહારાજે કહ્યું કે તમને તો આ વાતની દિશ જ જડી નથી. વળી સોમલા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ કેવી રીતે, મહારાજે પૂછ્યો. પછી ઉત્તર મહારાજે કર્યો કે સત્પુરુષનો જે દ્રઢ પ્રસંગ છે એ ભગવાનને વિશે ગાઢ પ્રીતિ થયાનું કારણ છે. ત્યારે સોમલા ખાચરે કહ્યું કે મહારાજ, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ પણ કેમ અમને ભગવાનને વિશે એવો દ્રઢ પ્રસંગ થતો નથી. ત્યારે મહારાજે સોમલા ખાચરને શું કહ્યું મોઢે, મહારાજ કેવો પ્રસંગ તો તમે કરો છો પણ અડધો જગતનો કરો છો અને અડધો અમારો કરો છો, એટલે તમને ગાઢ પ્રીતિ થતી નથી. કે જગતની કોરનું પણ તમને એવું ને એવું અંતરમાં વર્તે છે. આ કથા પૂરી થાય અને આપણે બહાર ગયા એટલે પછી જેમ પાણીમાં પેલી લાકડી ફરી હોય અને લાકડી હોય ત્યાં સુધી પાણી જુદું રહે અને જેવી લાકડી પાણીમાંથી બહાર નીકળે એટલે તરત પાણી પાછું ભેગું, એમ આ હવેલીનો દરવાજો છોડીએ એટલે પાછા એના એ જ ગાઢ સંકલ્પો અને સંકલ્પિકલ્પ થયા કરે. વ્યવહાર છે એટલે આપણે કરવો પડે અને એ વ્યવહાર સંબંધી બધી સૂઝ પણ રાખવી પડે અને કાર્ય પણ કરવું પડે, પણ રાત દિવસ પછી એના વિચાર ચાલ્યા કરે એ મહારાજને પસંદ નહીં. કારણ કે એ પ્રસંગ પછી જગતનો ઘણો બધો થઈ ગયો, એમાં વ્યવહાર સંબંધી કાર્યના તો આપણે કરીએ પણ જે શેખ ચલ્લી જેવા મનસૂબા કરીએ છીએ ને એ જ સંબંધી પ્રસંગ તો જગતનો બહુ જ થઈ જાય છે. કે હવે જો આમ થાય તો આમ થાય, જો પેલી વાત બની જાય તો પેલી અનુકૂળતા આવી જાય, એ બધા જે મનસૂબા છે ને એ જગતનો પ્રસંગ તો અત્યંત નુકસાનકારક છે. બાકી આપણે જે વ્યવહારને કાર્ય લઈને બેઠા હોય એના સુઆયોજન માટે તો આપણે સંકલ્પો કરીએ એ જરૂરી છે અને ફરજમાં આવે છે, પણ જે ચોખ્ખું દ્રશ્ય કંઈ દેખાતું જ નથી, કંઈ વાતનો અણસાર જ નથી અને એમાં પછી આપણે મનસૂબા કરવા ગયા કે જો આમ સહેજ જો આ એક દુકાનનો મેળ આવી જાય અને 50,000 પાઉન્ડ જો મહિને વર્ષે જરા 50,000 પાઉન્ડ વધતા હોય તો આમ કરું, તો આમ થાય ને તો આવી રીતે બંધ બેસાડું, એવા બધા જે મનસૂબા છે જગતનો પ્રસંગ અતિશય છે. તો મહારાજ કહે છે કે અડધો જગતનો કરો છો અને અડધો અમારો કરો છો એટલે ગાઢ સ્નેહ થતો નથી. પણ એ વાત મહારાજ બહુ જ સ્પષ્ટ કરી દેતા. મધ્યના 44મા વચનામૃતમાં મહારાજે પૂછ્યું મુક્તાનંદ સ્વામીને કે જ્યારે કોઈ વ્યક્તિનો તમને અવગુણ સૂજે, એ વ્યક્તિનો દોષ અંતરમાં આવે ત્યારે મોરે સૂજતા હતા એટલા જ અવગુણ સૂજે કે વધારે સૂજે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ અત્યાર તો એમ જણાય છે કે મોરે એટલે કે પહેલા જેટલા અવગુણ સૂજતા એટલા જ એ વખતે સૂજે. મહારાજ કે તો પછી એનો અવગુણ આવ્યો કેમ કહેવાય? અવગુણ આવે એટલે કે મોરે જેટલા એના ભવિષ્ય ભાવ રહેતો અવગુણ સૂજતા એની કરતા વધારે સૂજ્યા તો જ એનો અવગુણ આવ્યો કહેવાય ને, માટે આમાં તો તમને ખબર પડી નહીં, એવું મુક્તાનંદ સ્વામીને પણ મહારાજે કહી દીધું. પણ આવી રીતે મહારાજ બહુ જ સ્પષ્ટ વક્તા હતા અને સ્પષ્ટપણે કોઈ પ્રસંગે જે સમયે જે કહેવાનું હોય ત્યારે મહારાજ બહુ જ સ્પષ્ટ કહી દેતા, જેથી સમજણની શુદ્ધિ થાય, વર્તનમાં શુદ્ધિ થાય, નિયમ ધર્મની શુદ્ધિ આવે એ મહારાજ બહુ જ સ્પષ્ટપણે કહી દેતા. એમ સ્વામી પણ બહુ જ સ્પષ્ટપણે જે સમયે જે વાત કહેવાની હોય એ નિધડકપણે, સામે પછી કોણ વ્યક્તિ બેઠી છે, કેટલા સભાજનો બેઠા છે, કોઈ વ્યક્તિની હાજરીમાં મારે કેવું ઘટે કે ન ઘટે એ ઘણી વખત વિચાર કરતા હોય છે, પણ અમુક વખતે તો જ્યારે જો આવી સ્પષ્ટતા કરવાની હોય ત્યારે જાણે આજુબાજુ કોઈ જ નથી અને એકદમ નિશંકપણે એમ સ્વામી આમ સહેજ પણ થડકા વિના જે કહેવાનું હોય એ સ્પષ્ટપણે કહી દેતા હોય છે. સ્વામી એક વખત પરદેશમાં વિચરણમાં હતા અને સાથે બધા સંતો પણ, એટલે તે વખતે સ્વામી ત્યાં એરપોર્ટ પરથી બીજે જગ્યાએ જવા રવાના થવાના હતા. સ્વામી ત્યાં એરપોર્ટ ઉપર પધાર્યા તે વખતે થોડાક સંતો તો વહેલા ત્યાં પહોંચી ગયેલા અને એ લોકો સ્થાનિક હરિભક્તોના આગ્રહથી અંદર VIP લોન્જમાં બેઠેલા. સ્વામી ત્યાં અંદર વીઆઈપી લોન્જમાં જેવો વ્હીલચેરમાં પ્રવેશ કર્યો અને સ્વામીએ જે આમ બાણું ખોલ્યું ને અંદર જ આવ્યા હશે, સ્વામી કે બહાર લઈ લો ખુરશી બહાર લઈ લો કે છે. એટલે પેલા હરિભક્તે કીધું, સ્વામી આપણે ત્યાં જગ્યા રાખી છે અને સંતોએ ત્યાં બેઠા છે અને ત્યાં આપની માટે પણ વ્યવસ્થા છે, અન્ય સંતો માટે છે, અને મોટી જગ્યા આપણે પહેલેથી એ જુદી રાખેલી જ છે અલાઈ દી, એટલે ત્યાં બેસી શકાશે. સ્વામી કે બરોબર છે, તમે જગ્યા રાખી પણ અહીંયા બેસાય એવું જ નથી કે અહીં તમે ધુમાડા જુઓ કે કેટલા લોકો સિગરેટ પીવે છે અને આજુબાજુ લોકો એમને એમ બેઠા છે, આપણે અહીં બેસાય નહીં, આપણે બહાર બરોબર છે. એટલે કે સ્વામી બહાર તો ગરમી લાગશે અને જનરલ બધો આવરો જાવરો છે, એ તો લોબીમાં કોરિડોરમાં બેઠવું બેસવું પડશે. સ્વામી કે આપણે ખૂણામાં સહેજ જ્યારે આપણે આ બધી દરવાજેથી અંદર આવ્યા તો ત્યાં ખૂણો પડે તો ત્યાં બેસી રહેશું કે, પણ ખુરશી બહાર લઈ લો કે. તરત ખુરશી બહાર લેવડાવી, સ્વામીએ બહાર લેવડાવી ખુરશી, એટલે સામે બેઠા સંતો તો આમ સ્વામીનો પ્રવેશ થયો એટલે ઊભા તો થઈ ગયેલા, પણ આમ બહાર જતોને આ સંવાદનો સહેજ અંદાજ આવ્યો અને કોઈ સાંભળ્યો, સંતો પણ ત્રણ ચાર હતા એ બહાર આવી ગયા. બહાર આવે એટલે સ્વામી એમ બહાર આવતા સંતોને જોયા અને સ્વામીએ જોયું, સ્વામી કે તમે લોકો અંદર બેઠા હતા અને આવી રીતે આવી જગ્યાએ ત્યાં બધા ધુમાડા કાઢતા હતા સિગરેટના આજુબાજુ અને ત્યાં આવી રીતે લોકો બેઠા હતા ત્યાં આપણાથી બેસાય? સંતોએ કીધું કે સ્વામી અમને હરિભક્તોએ કીધું કે તમે અહીંયા બેસો એટલે અમે બેઠેલા અને અમને એમ કહ્યું કે સ્વામી માટે પણ આ સોફો છે, સ્વામી અહીંયા આવવાના છે. સ્વામી કે બરોબર છે, હરિભક્તે વાત કરી, આજુબાજુ બધા હરિભક્તોના કાર્યકર્તા ઊભા હતા. સ્વામી કે હરિભક્તે વાત કરી બરોબર છે, પણ આપણને શું જ આવી જોઈએ, આપણે સાધુ છીએ અને આપણે ધન સ્ત્રીનો ત્યાગ છે કે, એટલે આપણે અહીંયા બેઠા છીએ તો આપણને શું જ આવી જોઈએ કે આપણેથી આ સ્થાને બેસાય નહીં, આપણે આ જગ્યાએ શોભીએ જ નહીં એ આપણને અંદાજ આવી જવો જોઈએ, આપણે તરત બહાર નીકળી જવું જોઈએ, એટલો ખ્યાલ ના આવે કે. એટલે એક સંતે વાત કરી, સ્વામી ખ્યાલ ચૂક થઈ ગયો, ભૂલ થઈ ગઈ, માફ કરજો. સ્વામી કે આ બધી ભૂલ ના જ થવી જોઈએ કે, સમજી જ રાખવાનું કે આ ઠેકાણે આપણાથી ઊભા રહેવાય કે ના ઊભા રહેવાય, આ ઠેકાણેથી આપણાથી બોલાય કે ના બોલાય, આ ઠેકાણે આપણાથી બેસાય કે ના બેસાય, એ શું જ આવી જવી જોઈએ. તમે બધા તો કથા કરો છો, એટલું ખ્યાલ ના આવે કે. સ્વામી જરા આકડા થઈ ગયેલા, પણ પછી બધા સંતોએ હાથ જોડ્યો, સ્વામી ખ્યાલ ચૂક થઈ ગયો, પણ હરિભક્તો આગ્રહ રાખેલો અને બેસાડે એટલે ત્યાં સંતો બેસી રહેલા. બીજી કોઈ રીતે મર્યાદામાં લોપ તો નહીં થયેલો, બીજી કોઈ રીતે કોઈને ઉપવાસ પણ નહીં પડેલો, પણ છતાં સ્વામીને એમ થયું કે આ સ્થાને આપણા સંતો શોભે નહીં. તો પણ સ્વામીએ તે વખતે સ્પષ્ટ કહી દીધેલું. તો આવી રીતે સમજણ સંબંધી કે વર્તન સંબંધી કોઈ વાત હોય તો મહારાજ એકદમ સ્પષ્ટ કરી દેતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એકદમ સ્પષ્ટ કરી દે છે એમ નિધડકપણે. અને અમુક વખતે તો કદાચ કોઈ મોટા માણસ હોય પણ છતાં સ્વામીને જો અંતરથી કંઈ કહેવું હોય ને તો સ્પષ્ટ કહી દે છે. 1992માં જ્યારે આપણે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો અને પછી બહુ જ ભવ્યતાથી એ પૂર્ણ થયો, એના એક કે બે દિવસ પછી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના દીકરા સુરુદ એ ત્યાં દુબઈ રહેતા હતા, એની ઈચ્છા હતી કે આ ઉત્સવમાં હું આવું, પણ કામ સંજોગોને લઈને આવી નતા શક્યા, પણ છેલ્લે પણ એકવાર આવી ગયા ખરા. સ્વામીને મળ્યા, સ્વામી કે ઓહો સુરુદ આવી ગયો, સ્વામી એને નામથી ઓળખતા હતા અને એને સ્વામી પ્રત્યે પણ ખૂબ ભાવ. એટલે કે હા સ્વામી કે પરમ દિવસે આવી ગયો સાંજે. સ્વામી કે ઉત્સવ બધો જોયો કે નહીં? તો કે સ્વામી પૂર્ણાવતીના છેલ્લા દિવસે બધો ઉત્સવ જોઈ લીધો. સ્વામી કે સારું જોઈ તો લીધો ને બધો ઉત્સવ? તો કે હા. સ્વામી કે બધે ફર્યો તો? તો કે હા બધે ફર્યો. સ્વામી કે ઉત્સવ પ્રદર્શન બધું જોયું? તો કે બધું જોયું, ને કાલે પૂર્ણાવતીની સભામાંય સાંજે હતો. સ્વામી કે સારું, તારે ઉત્સવ થઈ ગયો. એ કે બાપા મારી ઈચ્છા હતી કે ઘણા દિવસોથી આવવાની ઈચ્છા હતી ને અઠવાડિયું 10 દિવસ અહીંયા રહેવું તું, પણ આવી ના શક્યો. સ્વામી કે વાંધો નહીં, ભલે અઠવાડિયું 10 દિવસ ના આવ્યો, પણ એક છેલ્લે દિવસે આવી ગયો, પૂર્ણાવતીમાં હાજરી આપી એટલે સ્વામી કે આ ઉત્સવ આવી ગયો અને ઉત્સવ થઈ ગયો તારે. એ બધી ઔપચારિક વાતો થઈ અને પછી સ્વામીએ ધંધા સંબંધી બધું પૂછ્યું. એટલે કે સ્વામી મારે આવી રીતે રિયલ એસ્ટેટનો ત્યાં બિઝનેસ છે, જમીન મકાનનો લેવડ દેવડનો ને બધી વાતો થઈ. પછી સ્વામી કે તું ત્યાં આટલા વર્ષોથી છે અને તારા બાપા અહીંયા મુખ્યમંત્રી છે, ચીમનભાઈ પટેલ. સ્વામી કે તારા બાપુજી અહીંયા મુખ્યમંત્રી છે, તને એમ નથી થતું કે હું અહીંયા આવી જાઉં કે? તને અહીંયા પોલિટિક્સમાં જવાની ઈચ્છા નથી? એટલે સુરત કે ના ના સ્વામી, મને તો જરાય ઈચ્છા નથી કે, શાંતિથી આપણે ધંધો વેપાર કરીએ છીએ અને પ્રામાણિકપણે હું કરું છું, પણ મને તો પોલિટિક્સમાં રસ જ નથી કે. સ્વામી કે તારા બાપુજી મુખ્યમંત્રી છે ને તને પોલિટિક્સમાં આવવાની ઈચ્છા નથી? ને સુરત કે ના બાપુજી, ના ના સ્વામી કે, બાપુજી ભલે એનું કૂટતા અને મોટા ભાઈ પણ છે એમાં કર્યા કરે છે, પણ મને તો પોલિટિક્સમાં ઈચ્છા જ નથી. આટલું બોલ્યા ને સ્વામીએ જાણ્યું કે આને તો અભિપ્રાય પોતાને અંતરમાં જેવી ભાવના છે એવું જ છે. તો સ્વામી આમ એકદમ સોફા ઉપર બેઠા હતા અને આગળ વળીને સ્વામી કે, સ્વામી કે બહુ સારું કે, એ કાદવમાં પડવા જેવું જ નથી, કાદવ જ છે કે, અંદર જે પડ્યા છે ને બધા દુઃખી જ છે કે. હવે મુખ્યમંત્રીના છોકરાને આવું કેવું, મુખ્યમંત્રીના છોકરાને એવું કેવું કે પોલિટિક્સ છે બધું કાદવ જ છે અને અંદર પડવા જેવું નથી અને અંદર પડ્યા છે બધા દુઃખી જ છે? પણ સ્વામીએ એક વખત નિધડકપણે પોતાના અંતરમાં જે વાત હતી એ સ્પષ્ટ કહી દીધી. તો મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા અને કોઈ પણ પ્રસંગે એ મહારાજ પોતે કોઈ પણ વાતની સ્પષ્ટતા કરી દેતા જેથી સમજણમાં એ શુદ્ધિકરણ આવે, વર્તનમાં એ શુદ્ધિકરણ આવે, એમ સ્વામી પણ કોઈ પણ પ્રસંગે જ્યારે પોતાને આમ સ્પષ્ટ કેવું ઘટે, એ પછી સંતો હોય, કોઈ હરિભક્તો હોય, કોઈ કાર્યકર હોય, પણ સ્વામી સ્પષ્ટ કહી દે છે. એક વખત સ્વામીને એક વાતની જાણ થઈ, સ્વામીએ તરત જ પત્ર દેશમાંથી અમેરિકા લખ્યો અને એ બે મુખ્ય હરિભક્તો, મુખ્ય કાર્યકર્તાઓ જે તે સેન્ટરના હતા, સ્વામીએ લખ્યું. બ્રહ્મ ઉપનિષદમાં પ્રસંગ છે, પત્ર લેખનનો જે આખો વિષય છે એ આખો જે લેખ છે એમાં લખેલું છે કે સ્વામીએ પત્ર લખ્યો અને સ્વામીએ કહ્યું કે તમે બહારના બધા નાના મોટા ફંક્શન હોય છે એમાં જાઓ છો અને અન્ય સાથે સંબંધો કેળવો છો એની ના નથી. આપણે ગુજરાતી રહ્યા અને અન્ય એવા પ્રસંગો હોય તો આપણે જઈએ, પણ મને એવી જાણ થઈ છે કે તમે ત્યાં જાઓ છો ત્યારે ખાવા પીવામાં થોડીક છૂટ લઈ લો છો, બલકે તમે કંઈ એટલે કે આ રીતે માંસ કે દારૂ તો લેતા નથી, પણ બીજી રીતે ડુંગળી લસણનું હોય એમાં થોડીક છૂટછાટ લઈ લો છો, એ બરાબર નથી, આ આપણી રીત નથી, આપણા નિયમ ધર્મ લોપાય એવી રીતે વર્તન આપણું જાહેરમાં હોવું ન જોઈએ. સ્વામી કે જાઓ, નાના મોટા પ્રસંગે સમાજમાં એની ના નથી, પણ આપણે જોગી મહારાજે આપણને શીખવાડ્યું છે અને તમે તો દેશમાં રહીને જોગી મહારાજનો ઘણો સમાગમ કર્યો છે, તો એ જોગી મહારાજની ઈચ્છા વિરુદ્ધ કોઈ દિવસ આપણું વર્તન હોવું જોઈએ નહીં. પણ બહુ સ્પષ્ટ એ ખૂબ અગ્રણી બે મોટા હરિભક્ત કાર્યકરને સ્વામીએ પત્રમાં સ્વામીને જાણ થઈ એટલે તરત લખી દીધું. તો આવી રીતે ખૂબ જ સ્પષ્ટ વક્તા કે કોઈ પણ વાતની સ્પષ્ટતા એ સ્વામીશ્રી સહેજે કરે છે, કારણ કે જાણે છે કે એ નહીં કહેતો કોણ કહેશે. જો સ્વામી નહીં કહે અને આપણી સમજણમાં કે વર્તનમાં કંઈક ફેરફાર રહી જતો હોય તો એનું શુદ્ધિકરણ જો સ્વામી નહીં કરે તો કોણ કરશે. એટલે એ કરુણા છે, આપણી માટે પ્રેમ છે, અને કરુણા અને પ્રેમના દાવે આપણને સાચી શીખે આપતા હોય છે, જેથી કરીને આપણામાં પણ સર્વ પ્રકારે સુધારો થઈ શકે. એટલે આવી રીતે સ્વામી બહુ સ્પષ્ટપણે જણાવી દેતા હોય છે. પણ શ્રીજી મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ સ્પષ્ટ વક્તા છે. બીજો એક ગુણ વ્યક્તિત્વના સામ્યમાં એવો છે કે મહારાજ ખુલ્લા દિલે કોઈના ગુણની પ્રશંસા કરી શકતા. પોતે ગુણ પ્રશંસક હતા કે કોઈનો પણ, એટલે કોઈ સંત હરિભક્તનો હોય, બલકે કોઈ વખત નાના બાળકનો પણ એવો કોઈ ગુણ હોય જે મહારાજને સ્પર્શી જતો તો મહારાજ ખૂબ પ્રેમથી એની પ્રશંસા કરતા, એપ્રિશિએટ કરતા, એને વાહ એમ મહારાજ પણ બોલી જતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ગુણ પ્રશંસક છે. કોઈનો, કોઈ સંત હરિભક્તનો નાનો સરખો પણ ગુણ જોવે અને એ એમને જો સ્પર્શી જાય તો ખૂબ જ પ્રેમથી એ પોતે એને એપ્રિશિએટ એટલે કે પ્રશંસા પોતે કરી શકે છે. એમાં મહારાજ કે સ્વામીને કોઈને પોતાને નાનપણો અનુભવ ક્યારે થયો નથી કે હું આટલો ગુણિયલ છું અને આ બધાનો ગુરુ છું અને બધા મને પૂજ્યપણે માને છે, દર્શન દંડવત મારા કરે છે, તો હું એક નાના શિષ્યને અથવા તો કોઈ આવો વ્યક્તિ હોય એના આટલા ગુણની કેવી રીતે પ્રશંસા કરી શકું. પણ કોઈ નાનો ગુણ હોય તો પણ સ્વામી સહેજે એની પ્રશંસા કરી શકે છે. એ પણ એમની એક ઉદારતા, અને ઉદારતાથી પણ વિશેષ એમની જબરજસ્ત મોટપ કહી શકાય. મહારાજ પોતે એક વખત તાવી ગામમાં હતા અને ત્યાં સવારે મહારાજ સ્નાન કરીને પાછા નદીએથી ઉતારે પધાર્યા અને ત્યાં મહારાજે વસ્ત્ર પરિધાન કર્યું. પછી બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી મહારાજને તિલક ચાંદલો કરવા માટે તૈયાર હતા. એટલે મુક્ત મુનિ એટલે મુક્તાનંદ સ્વામીએ પોતે સરસ આમ કેસર કસી અને મહારાજને આમ કપાળે ભાલે તિલક કર્યું. પછી બ્રહ્માનંદ સ્વામીએ ફર્સ્ટ ક્લાસ વચ્ચે ચાંદલો કર્યો અને પછી મહારાજને આમ અરીસો ધર્યો અને મહારાજે અરીસામાં પોતાનું આમ મુખારવિંદ જોયું અને મહારાજ આમ મંદ હસ્યા. ત્યારે મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ કેમ હસ્યા. ત્યારે મહારાજે કહ્યું કે આ બ્રહ્માનંદ સ્વામી છે એ ચાંદલો કરે છે પણ હજી એમાં સુધારો થઈ શકે એમ છે. ડૉક્ટર સ્વામી જેવું બોલ્યા, એટલે કે હજી એમાં થોડોક સુધારો થઈ શકે એમ છે, પણ આ મુક્ત મુનિ છે એ આ કેસરનું તિલક કરે છે તે એટલું સરસ કરે છે કે આખા બ્રહ્માંડમાં એમના જેવું કોઈ ભાલે તિલક કરી શકે નહીં. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના ભાલ સામે જોયું કે કેટલું સુંદર તિલક કર્યું છે. ફરી વખત અરીસામાં પોતાનો ભાલ જોયું, મહારાજ કે કેટલું સરસ તિલક અમને પણ કરી આપ્યું છે. મુક્ત મુનિ જેવું તિલક કોઈ બ્રહ્માંડમાં કરી શકે નહીં, એકદમ સ્ટ્રેટ ને પરફેક્ટ કરતા હશે. હવે આપણે તો જોયું નથી એટલે આપણને ખબર નથી, પણ એક કેટલી સામાન્ય અને નાની ક્રિયા કહેવાય અને એક રોજિંદી ક્રિયા કહેવાય, પણ એમાં પણ મહારાજ કોઈની વિશેષતા પારખી શકે છે એ કેટલા બધા ગુણ પ્રશંસક હોઈ શકે. કારણ કે આપણી રોજિંદી ક્રિયા અને આવી સામાન્ય હોય એમાં તો કોઈએ તિલકમાં સહેજ નીચેથી ઉપાડ્યું હોય, કોઈએ સહેજ ઉપરથી ઉપાડ્યું હોય, એકાદ બે દોરાવાનો ફેર હોય તો કોઈ એમાં જાણ ન થાય, ખબર પણ ન પડે આપણને. પણ આવી એક નાની અને રોજિંદી ક્રિયા અને આટલી બધી સરખી મળતી આવતી ક્રિયા દરેકના ભાલ ઉપર, એમાં પણ કોઈ વિશેષતા હોય મહારાજ પકડી શકતા અને એની પ્રશંસા કરી શકતા, એ મહારાજ એકદમ ગુણ પ્રશંસક હતા. પ્રમુખ સ્વામી મહારાજ 1994 સાલમાં મુંબઈથી અહીંયા લંડન પધારેલા, સાથે બધા સંતો હતા. લંડન અહીંયા ઉતર્યા અને ત્યાં દાદરો પરથી આમ પ્લેનમાંથી નીચે એટલે ન્યૂઝ તરફ આવતા હતા, ત્યાં સ્વામી આમ પાછળ સંતો સામે જોયું અને સ્વામી બોલ્યા, સ્વામી કે આપણે બધા જ ત્યાં મુંબઈથી અહીંયા બેઠેલા અને આપણે બધા બેઠા અને પછી મુસાફરીમાં આપણે પાક કાઢીને બાજુ પર મૂકી દીધી અથવા તો ઉપર ત્યાં લગેજમાં મૂકી દીધી, પણ આ શાસ્ત્રી છે એણે છેક મુંબઈથી પાક પહેરી રાખેલી ત્યાં લંડન સુધી હજી સુધી એણે કાઢી નથી. કે એક સામાન્ય ગુણ કહેવાય, એક નાની વાત કહેવાય, પણ સ્વામી કે માથે પાગ મૂકેલી તેણે કાઢી નથી. કે 5-5.5 કલાકની જર્ની, પણ એક બે એ પત્ર લેખનમાં સ્વામીશ્રી સાથે જોડાયેલા 94 સાલમાં, અને આ મુસાફરી દરમિયાન 2 કે 3 વખત સ્વામી સાથે પત્ર લઈને ગયા હશે અને સ્વામી જવાબ પણ લખી આપે છે, પણ સ્વામીએ નોટિસ કરી લીધું, પોતાની પાસે 1-2 વાર આવ્યા હશે વચ્ચે વચ્ચે અને લાંબા સમય સુધી બેઠા પણ હશે પત્રનું કામકાજ કરવા માટે, પણ સ્વામીની નજરમાં આવી ગયું. સ્વામી કે આપણે બધાએ પાગ ઉતારીને મૂકી, પણ શાસ્ત્રીએ ઠેઠથી પાગ માથે ને માથે રાખેલી. કે પણ જો એક સામાન્ય અને એક નાનો ગુણ કહેવાય, પણ છતાં સ્વામીના હૃદયમાં સ્પર્શી ગયો અને સ્વામી એની પ્રશંસા કરી શક્યા. આ એક રોજિંદી ક્રિયાની વાત છે. અને સહેજે આટલી લાંબી મુસાફરી હોય તો આપણે ધારીએ છીએ, જેમ ગાડીમાં હોય કે પ્લેનમાં, કે સંતો પાક કાઢીને બાજુ પર મૂકી દેતા, જેમાં કંઈ ખોટું નથી, પણ એક જણાએ રાખી તો સ્વામીને જરા ગમ્યું અને સ્વામી એની પ્રશંસા કરી. તો આવી રીતે એ જેમ નાના ગુણની પણ મહારાજ એ પ્રશંસા કરતા અને એ દ્વારા એ સાધકને વધારે દ્રઢતાથી, એક ઉત્સાહ અને ઉમંગથી એ અધ્યાત્મ માર્ગે ચાલવાનું હંમેશા બળ મળતું, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી ગુણની જ્યારે પ્રશંસા કરે ત્યારે સહેજે આપણા બધાના અંતરમાં એમ થાય કે ઓહો, જો સ્વામીની નજરમાં હું આવી ગયો ખરો, તો સંતો કે હરિભક્તો હોય આપણને બધાને, નાના મોટા તમામને, એ આપણને અધ્યાત્મ માર્ગે સાધના કરવાની વિશેષ એને આપણને બળ મળતું હોય છે. તો આવી રીતે પોતે ગુણ પ્રશંસક હતા અને પોતે એ પ્રશંસા કરી શકતા. અને આ તો એક સ્થૂળ ક્રિયાની વાત થઈ, પણ એવો કોઈ વિશેષ આધ્યાત્મિક ગુણ હોય તો એ પણ મહારાજને સ્પર્શી જતો, એમ પ્રમુખ સ્વામી મહારાજને સ્પર્શી જાય તો સ્વામી પણ આવી રીતે કહેતા હોય છે. એક વખત મધ્યના 27મા વચનામૃતમાં મહારાજ જ્યારે વાત કરતા, એટલે વાત કરતા કરતા મહારાજે કહ્યું કે આ મુક્તાનંદ સ્વામી છે એની કોરનું અમને એટલું તો જણાય છે કે પ્રથમ કદાચ કોઈ વિષયના સંબંધમાં એ આવી જાય અને એમાં એ લેવાઈ જાય, પણ પછી પાછા એ વિષયથી બહાર નીકળી જાય છે. મહારાજ એવા શબ્દો વાપર્યા છે, મહારાજ કે પછી એને વિષય બંધન નથી કરી શકતા, પ્રથમ એક વખત આંટીમાં આવી જાય પણ પાછા છૂટી જાય છે. ભાઈ તો મુક્તાનંદ સ્વામી તો બહુ જ મુમુક્ષુ, અને મહારાજને પૂછ્યું કે મહારાજ પ્રથમ એક વખત આંટીમાં આવી જવાય છે, એમાંથી મુક્ત થવાનું શું કારણ અથવા તો કેમ આવી જવાય છે? પણ મહારાજ આટલું એક મુક્તાનંદ સ્વામી વિશે કહી શક્યા કે એની કોરનો અમને આટલો તો વિશ્વાસ છે કે એ આવી રીતે વિષયની આંટીમાંથી નીકળી શકે છે. એટલે આવી રીતે મહારાજ કોઈ એવો આધ્યાત્મિક ગુણ કોઈ સંતનો હોય એ પણ મહારાજને આમ સ્પર્શી જતો અને મહારાજ એની પ્રશંસા સભામાં કરી શકતા. એમ સ્વામીશ્રી પણ ઘણા બધા એવા સદગુરુ સંતો આપણા, એમના ગુણો છે એને સ્વામીશ્રી પ્રશંસા કરી શકે છે. નાના સંતો હોય એની પણ સ્વામી આવી રીતે ઘણા બધા એવા આધ્યાત્મિક ગુણોની પણ પ્રશંસા કરી શકે છે. એક લૌકિક આવડત તો ઘણી વખત હોય, પણ આવા કોઈ વિશેષ ગુણો હોય, સ્વામી ત્યાં તે રવિવારની સભામાં એક વખત અમદાવાદમાં બેઠેલા અને સ્વામી ત્યાં સભામાં કથા વાર્તા કરતા હતા. એ વખતે અન્ય મંદિરના થોડાક સંતો એ ત્યાં ખરીદી કરવા માટે ત્યાં અમદાવાદ આવ્યા હશે. સ્વામી ત્યાં સભામાં બેઠેલા બધા સંતો જોયા. એ વખતે જે સાંજે જ સમય ત્યાં પહોંચ્યા હશે, બીજે દિવસે એમને ખરીદી બધું કરવાનું હતું, સાંજે રવિસભામાં સ્વામીનો લાભ ભણે દર્શન થાય એટલે સાંજે જ પહોંચી ગયેલા. અને સ્વામી ત્યાં ભાદરાથી બધા સંતો આવેલા, એમાં શ્રીજી સ્વામી છે ભાદરામાં, બહુ શ્રદ્ધાથી પોતે વર્ષોથી ગામડે ફરે છે, ઠાકોરજીની સેવા પણ બહુ શ્રદ્ધાથી કરે છે, અને ઘણી વખત તો એવો વિશેષ ભક્તિભાવ, રાત્રે ઠાકોરજી પોઢે તો ઠાકોરજીના પગ દબાવે. હવે આરસની મૂર્તિના પગ દબાવવા એ તો શ્રદ્ધા માગી લે ને, પણ ઘણી વખત તો પોણો કલાક કલાક કલાક સુધી ઠાકોરજીના પગદા ખૂબ શ્રદ્ધાથી પોતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા આ બધી સેવા કરતા હોય છે. પણ એમની સાથેના મંડળધારી ઘણા બધા બદલી ગયા, એ જોડ તરીકે એવા ને એવા રહ્યા છે. અને હવે તો એ પોતે પણ મંડળધારી છે ને, બધે શ્રદ્ધાથી ફરે છે, પણ ખૂબ ઉત્સાહથી એમણે આ બધી સેવા કરી છે. સ્વામી એમને આવેલા બેઠેલા જોયા અને સ્વામી કે આ આપણે વાત કરીએ છીએ કે એકાંતિક થવું છે, બ્રહ્મરૂપ થવું છે, નિર્વાસનિક થવું છે, સ્વામી કે આપણને થાય એમ કેમ થવાય? સ્વામી કે આ શ્રીજી બેઠા. એમ કહીને સ્વામીએ શ્રીજી સ્વામીને ઊભા કર્યા. સ્વામી કે ઊભા થાવ, બધાને દર્શન થાય. અને પછી ઊભા કર્યા અને સ્વામી એકદમ આમ કોન્ફિડન્ટલી આમ પોતાની પાટ ઉપર હાથ પછાડીને, સ્વામી કે આ લાકડાને સંકલ્પ થાય તો અમારા શ્રીજીને સંકલ્પ થાય, એવી વાત સ્વામી તે વખતે સભામાં કરેલી. તો આવી શ્રદ્ધાથી સ્વામી કોક વખત આવા સંતો હોય, અત્યંત ગુણિયલ આવા આધ્યાત્મિક રીતે પણ પોતે આગળ વધેલા હોય, નાના દેખાતા હોય સંતો, આમ સામાન્ય દેખાતા હોય, પણ સ્વામીને એવો કોઈ જબરજસ્ત એનો આધ્યાત્મિક ગુણ સ્પર્શી ગયો હોય તો સ્વામી વાત કરતા હોય છે. સંત શિબિરમાં તો 400 સંતોની હાજરીમાં ભર સભામાં સ્વામી કે આપણે આત્મારૂપે વર્તવાની મહારાજે વાત કરી, આ ત્યાગ સ્વામી બેઠા, ત્યાં ગયેલો સ્વામી બેઠેલા, સ્વામી કે સાક્ષાત આત્મારૂપે વર્તે છે, સાંકળી શિબિરમાં સ્વામીએ વાત કરેલી. તો આવી રીતે જેમ મહારાજ પણ એવા સંતોના ગુણની પ્રશંસા કરી શકતા, સંતો શું કામ, કોઈ હરિભક્તો હોય એના પણ ગુણની પ્રશંસા એ મહારાજ મુક્ત મને કરી શકતા, એમ સ્વામીશ્રી પણ એકદમ મુક્ત મને કરી શકે છે. મહારાજે દીનાનાથ ભટ્ટને કહ્યું પ્રથમના 30મા વચનામૃતમાં કે તમારા જેવો કોઈ બુદ્ધિશાળી હોય અને 2-3-4 સ્થૂળ ગાંઠ પકડ્યામાં આવે, પણ એ સ્થૂળ ગાંઠ પણ એટલે કે મને આ સંકલ્પ થયો, મને આ જગત સંબંધી કે વિષય સંબંધી એક વિચાર આવી ગયો, એક આમ સ્પર્શ થઈ ગયો, એ સંકલ્પ થઈ ગયો, એ ત્યાંથી આમ પસાર થઈ ગયો હૃદયમાંથી બુદ્ધિમાંથી, એવો એક અણસાર આવવો અથવા તો એનું એક જાણપણું આવવું, એ ઘણી મોટી આધ્યાત્મિક સ્થિતિ કહેવાય. બાકી તો આપણે લોલમ લોલ કથામાં બેસે ત્યાં સુધી કથાના શબ્દો બધા સાંભળતા હોય, વચનામૃત સ્વામીની વાતો વાંચે ત્યાં સુધી બધી વાત ચાલતી હોય, અને પછી તો બાહ્ય રીતે જુદું ચાલતું હોય ને અંતરમાં તો શું ચાલે છે સવારથી સાંજ સુધી કોણ જાણે, ભગવાનને સ્વામી બે જાણે, બાકી તો આપણને ખબર નથી પડતી કે અંદર તો નહીં. પેલો કાર્ડિયોગ્રામ લે તે વખતે બધા એટેચ કરેલા હોય અને સ્ક્રીન ઉપર આમ સાઇન વેવની જેમ આમ થયા જ કરે છે, આમ કન્ટિન્યુઅસ એમ અંતર ચાલતું જ હોય, આપણને ખબર ના હોય. મહારાજ કે દીનાનાથ ભટ્ટ તમારા જેવા કોઈ બુદ્ધિશાળી હોય એને આમ સ્થૂળ ગાંઠ પકડ્યામાં આવે, પણ આ દીનાનાથ ભટ્ટને આટલી પણ એક આધ્યાત્મિક સ્થિતિ પણ મહારાજે ઓળખી શક્યા અને એની એક પ્રશંસા કરી શક્યા, એને બિરદાવી શક્યા. સ્વામી એક વખત મુંબઈમાં હતા અને સવારે અલ્પાહાર લેતા હતા, સિટી કાકા ત્યાં હશે અને એમને સ્વામીને સહેજે પૂછ્યું કે સ્વામી આમ અક્ષરધામનું સુખ કેવું હશે? ત્યારે સ્વામી કે સિટી તમારે ક્યાંય પ્રશ્ન પૂછવાની જરૂર છે, તમને જેવું આવે છે એ અક્ષરધામનું સુખ, એનાથી બીજું શું હોઈ શકે? કે સાહેબ કે તમને જે અખંડ રહે છે અને કાયમ આવે છે એ અક્ષરધામનું સુખ, તમારે ક્યાં પ્રશ્ન પૂછવાની જરૂર છે? કે પણ જો આવી રીતે કોઈ હરિભક્તની આવી સ્થિતિ હોય તો સ્વામીશ્રી બધાની હાજરીમાં પણ એક મુક્ત મને નિખાલસપણે લેશ માત્ર પણ ઝાંખપ અનુભવ્યા વગર પોતે ગુરુપદે છે એવું જાણપણું, સર્વોચ્ચ છે એવું જાણપણું રાખ્યા સિવાય નિખાલસપણે સ્વામીશ્રી પ્રશંસા કરી શકતા હોય છે. તો મહારાજના જીવનમાં આવા અનંત ગુણો હતા, એવા અનંત ગુણો આજે પ્રમુખ સ્વામી મહારાજમાં છે એ આપણને તાદ્રશ દેખાય છે, એ એમના વ્યક્તિત્વની સામ્યતા છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ વાતો આપણે 4 દિવસથી સાંજે આપણે સાંભળતા હતા. એના અનુસંધાનમાં આજે આપણે આ 3 ગુણો જોયા કે શ્રીજી મહારાજને જેવી જીવ પ્રાણી માત્ર ઉપર દયા હતી એવી સ્વામીને છે, શ્રીજી મહારાજ જેવા સ્પષ્ટ વક્તા હતા એવા સ્વામી પણ છે, અને શ્રીજી મહારાજ જેવા ગુણ પ્રશંસક હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 15મું સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. સ્વામિનારાયણ હરે. સંવત

મૂકીને આપણે જે હરિભક્ત હોય એક્સ વાય ઝેડ એના પ્રત્યે શત્રુભાવ રાખીએ છીએ. તમારા સ્વભાવને વિશે શત્રુભાવ રાખવાનો છે, પણ એને બદલે બીજો થાય છે. પછી શ્રીજી મહારાજે સર્વે પરમંશને પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવો કઠણ સ્વભાવ હોય, આ સત્સંગમાં સ્વભાવની જ વસ્તુ છે. સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો, પ્રકૃતિથી પર અક્ષરધામ એટલે સ્વભાવથી પર અક્ષરધામ. તો સ્વભાવ મુકાયો એટલે અક્ષરધામ કાંઈ છેટું જ નથી, તમે પોતે અક્ષરધામમાં બિરાજી ગયા છે. પછી શ્રીજી મહારાજે સર્વે પરમંશને પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવો કઠણ સ્વભાવ હોય, ગમે તેવો સામાન્ય એટલે ટોચ મર્યાદા, ગમે તેવો કઠણ સ્વભાવ હોય એટલે આ સ્વભાવને મૂકે એ અક્ષરધામમાં જ બેઠો છે. ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવને નાશ થઈ જાય, અને વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તો પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં, એવો તે કયો વિચાર છે? વિચારમાં છે, કાંઈ ક્રિયા કરવાની નથી, તમારે આગું પાછું થવાનું નથી. પણ વિચાર તે એવો વિચાર કયો વિચાર કરો કે જેને કરીને સ્વભાવ માત્ર ટળી જાય? ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં, એવો તે કયો વિચાર છે? કેટલી સુંદર સરસ વાત છે. તમે એક ઇંચ ખસવાનું નહીં, આગું પાછું થવાની, બસ સ્વભાવ એવો વિચાર કરવાનું જ્યાં બેઠા હોય ત્યાં, દુનિયાને છેડે બેઠા હોય, પણ એ સ્વભાવ એવો વિચાર કરીએ કે વિચાર માત્રમાં બધું આવી જાય, તમે કંઈ આગું પાછું થવા નહીં. હજારો વિચાર કરી તો પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં, બીજા હજારો વિચાર કરે આગો પાછો ઉપર નીચે આજુબાજુ ગમે એટલા હજારો વિચાર કરે તે સ્વભાવ ટળે નહીં. અને વિચાર માત્ર કહીને સ્વભાવ ટળે એ વાત મહારાજ કરે છે. તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો કે તમે જેમ સમજતો હોય એમ તમે બુદ્ધિ પ્રમાણે તમે આ પ્રશ્નનો નિરાકરણ કરો. પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હોતે તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. બધા જાણતા હશે, થોડુંક ઘણું જાણતા હશે, પણ યથાર્થ જેને મહારાજને જેવું ઉત્તર જોઈતું હતું એવો ઉત્તર કોઈએ કહ્યું કર્યું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે કહીએ છીએ, જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય, આપણે શત્રુનું નામ પડે, તમારે જેને વિશે વેર હોય એનું નામ પડે, મનમાં કેવા સ્પંદનો ચાલે છે આગું પાછું, અને ભૂંડા તમારે વિચારો આવે કે એને નાશ કરીએ, આમ કરીએ, તેમ કરીએ, ખાલી નામ પડે એટલામાં જ. પછી શ્રીજીમાં જ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ, જેમ બહાર કોઈક પોતાનું શત્રુ હોય તે આપણું કાંઈક કામ થતું હોય

બેન બગાડી દે અથવા પોતાની મા બહેન સામે ગારું દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુને ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય અને તેમાં જો કામ ક્રોધાદિક માયલો શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વેર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં, એવો વિચાર જેને હોય હાથ આવે તે વિચારે કહીને શત્રુમાં તેને ટાળે. મહારાજ કહે છે હવે આ ગલી પચ્ચી કરવાનું ખેલ નથી, ભગવાન એમને રાજી ના થાય, આમ કરીએ જેમ નાના બાળકને રાજી થાય જ, પણ રાજીપાનો રાજીપા રાજીપામાં ફેર હોય કે જો આ સ્વભાવ માત્ર સ્વભાવ ટાળી નાખીએ અને પછી જે ભગવાન ભજે ભગવાન સાથે એકતા થાય એ જુદી વાત છે. અને બીજા ભગવાન તો રાજી થાય છે, આપણે એક ક્રિયા કરીએ તો રાજી થાય, બીજી ક્રિયા કરીએ તો રાજી થાય, પણ સ્વભાવ માત્ર ટાળીને એ રાજી પણ જુદો. પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે, જેમ બહાર કોઈક પોતાનું શત્રુ હોય તે આપણું કાંઈક કામ થતું હોય તેને બગાડી દે, આપણે ભલે ચિત્રકાર હોય કેનવાસમાં બધું કર્યું હોય ચિત્ર દોર્યું હોય અને કોઈ કાંઈને છાંટો મારે કાદુ કીચડ નાખે એ કામ બગાડી નાખે એ કેટલો કેટલો પાવર રહી જાય, ગમે કંઈ ટેટો હોય ને તો એ મનમાં દાવ તો કરી શકે નહીં પણ મનમાં એવું ખીચ ચડે ને કે એને એનું બધું ભૂલું થાય એવા વિચારો કરે. જેમ બહાર કોઈક પોતાનું શત્રુ હોય તે આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા બહેન સામે ગારો દે, હવે એમાં તો કેટલો પાવર થઈ જાય, ટેટો હોય કોઈ કાંઈક ના કરી શકતો પણ મનમાં એટલું બધું ખીચ ચડે ને એ વાત મહારાજ કહે કે જેમ આવી રીતે પોતાના શત્રુ બહારના શત્રુ હોય તેને પણ એને એને બદલો લેવા માટે પ્રયત્ન કરે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, ભૂંડું થાય સત્યાનાશ વરે એવા વિચારો આપણને આવી જાય. આવે જ ગમે એવો ધીરજવાળો હોય તો આવી જ આવા વિચારો આવી જાય, તેનો એમાં અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કહીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરે છે, અથવા કોઈ બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, અથવા તમે પહોંચી ના હોય અથવા બીજો હોય એ તમારો શત્રુનો ભૂંડું કરે ઈચ્છે અને ઉપાય કરીને એને ઠેકાણે પાડે એ તમારા વતી એ બધું કરે તો એ કેટલા બધા આપણે રાજી થઈએ. તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય, તો મહારાજ એક આ તો બધી વાત ઠીક છે પણ મહારાજ મોક્ષની વાત કરે છે, મહારાજ મોક્ષ માટે જ શ્રીજી મહારાજ આ અવતાર પૃથ્વી પર અવતાર ધર્યો એનું કારણ જ આ છે કે ત્યાં સ્વભાવ ટળે. જો મહારાજના વખતમાં એક ઘોડી હતી તે બધાને લાત ફટકારે,
જેમ હોય. શ્રીજી મહારાજ પોતે શિબિરમાં જોડાયા, સવારથી બેસી ગયા અને વાસણો લઈને, 12 ફૂટનો વાસણો લઈને એ ઘોડીને અડાડ્યા કરે, ઘોડી ફટકારે. સ્ટેટ 12 વાગ્યા સુધી ઘોડી એનો સ્વભાવ મૂક્યો નહીં, ફટકાર કરે. પછી શ્રીજી મહારાજ જમવાનો વખત આવ તો મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે તમે આ ક્રિયા કરો, પછી હું જમીને આવું. પછી પાછી લઈ લીધું અને સાંજે ઘોડી થાકી ગઈ અને પછી લાત મારતી મૂકી ગઈ, લાત મારતા મૂકી દીધું. પછી મહારાજ ચાલ છોડ્યો. તો હવે ઘોડીનો સ્વભાવ મુકાય તો આપણો સ્વભાવ નહીં મુકાય, પણ તમે જેટલું સાનુકૂળ થાઓ ભગવાનને સ્વભાવ મૂકવામાં, પ્રયત્ન કરો, પુરુષ પ્રયત્ન કરો સ્વભાવ મૂકવા, તો મહારાજ સહેલું પડે. નહીં તો સવારથી સાંજ સુધી શિબિર કરવી પડે ભગવાન. જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય તેમાં જો કામ ક્રોધાદિક માયલો શત્રુ વિઘ્ન કરે, ઓલા બહારના શત્રુ, આ અંદર શત્રુ, અને અંતર શત્રુ તો અંતર શત્રુ મહારાજે ઘણી વખત મહારાજે અંતર શત્રુની જ વાત કરી છે. બહારના શત્રુ તો ઠીક છે, પણ અંતર શત્રુ જે આપણને, જે આપણા સંગાતી છે, જન્મો જન્મથી આપણી સાથે રહ્યા છે, હવે એને કેમ તજી દેવાય? તો એ સ્વભાવ જેમ તેમ જાય નહીં. ઓલા કાયદો હતો ને, 12 વર્ષ જે ઘરમાં રહે એનું ઘર થઈ જાય. તો આ અનંત જન્મથી તમારી સાથે રહ્યા છે એટલે કાંઈ મૂકી દેવા નથી. તો આ શત્રુ પણ મહારાજને કાઢવું છે, મહારાજને આ સ્વભાવ કાઢવા જ છે, એના માટે જ એમનો અવતાર છે. તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ ક્રોધથી માયલો શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વેર બુદ્ધિ થાય. મારે આ એક વિચારમાં આ જ કહ્યું કે જેમ બહારના શત્રુ માટે આપણને જેમ વેર બુદ્ધિ થાય, તેમ અંતર શત્રુ કામક્રોધાદિક શત્રુ માટે પણ એવી જ ચાર આપણને લાગે, અને ગમે એમ કંઈ નાશ થાય તો તમે એક જ વિચાર કરીને શત્રુ માત્રને ટાળે, નહીં તો બીજા હજારો વિચાર કરે, હજારો ઉપાય કરે તો કાંઈ ન વરે. અને આ એક વિચારથી તમારે શત્રુ માત્રને, આ સ્વભાવ માત્રને ટાળી નાખે. અને જ્યારે કોઈક સંતે કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે, તેમાં જેને મોરે કયો એવો વિચાર હોય તે સાધુનો અભાવ આવે નહીં. એને સાધુ, અત્યારે આપણે કોઈ પણ સાધુ કહે, તમને કોઈ પણ કહે, એક શબ્દ કહે તો આપણે કેટલું ખાટું લાગી જાય. તેમ જે આ સાધુ તેમ આપણા શત્રુ નહીં, પણ સ્વભાવ મિત્ર થયા તો એ સાધુ મિત્ર થાય, એટલે તો વાત જુદી થઈ જાય. અને જ્યારે કોઈક સંતે કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે, તેમાં જેને મોરે કયો વિચાર હોય તે શત્રુનો ભાવ આવે નહીં. ક્યાંથી આવે? મિત્ર થઈ ગયો પછી અભાવ આવે નહીં. સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે છે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્ર નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં. મારને શત્રુ
આ અંતર શત્રુ અંતર કામવાદી શત્રુને ટાળવાનો ઉપાય મહારાજે બતાવ્યો અને એટલું સરસ સચોટ ઉપાય બતાવ્યો. જો તમારે એક ઇંચ ખસવાની કાંઈ આગું પાછું થવાની, જ્યાં બેઠા છો ત્યાં આ વિચાર પ્રાપ્ત થાય તો આ વિચાર જેમ બાહ્ય શત્રુને આપણે ઠેકાણે પાડીએ છીએ એમ અંતર શત્રુ માટે એવો જ ભાવ હોય તો તમે સ્વભાવ ટળે અને ભગવાન રાજી થાય, અતિશય રાજી થાય. સ્વભાવ ટાળે મહારાજ બધું વચનામત સ્વામીની વાતો બધામાં સાર રૂપે આ સ્વભાવ ઉપર જ વાત થાય છે. એના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાધિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. સ્વભાવ ઉપર શત્રુપણું રાખવું એ જ માટે સર્વ શ્રેષ્ઠ વિચાર છે. માટે સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વે વિચારમાં શ્રેષ્ઠ ઉપાય શ્રેષ્ઠ વિચાર છે. હવે મારે જે વિચાર તો આપ્યો આ પણ કરવું ન કરવું તમારા હાથની વાત છે. સીધી મહારાજી તો કઈ છૂટ્યા અને તમે મુમુક્ષુ હો, ખરેખર પ્રયત્ન કરતા હો, કોઈ પુરુષ પ્રયત્ન કરતા તો મહારાજ રાજી થાય અને સ્વભાવ ટાળવા મદદ કરે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 15મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.

0: જો આપણે તો એક જ વાત છે, મહારાજ સ્વામીની અતિ કૃપા થઈ તો બધું કામ થયું. અનંત જન્મના ફેરા મટી ગયા, અનંત જન્મની ઉપાધિ મટી ગઈ, અનંત જન્મનો બધા પુણ્ય ભેગા થયા, એના રીતે સત્સંગ મળ્યો અને આ વસ્તુ મળી. મહારાજ સ્વામી કોઈ દિવસ મળેવા નથી. આ ખાસ યાદ રાખ, ખાસ મહારાજ સ્વામીનો જોગ થાય જ નહીં. એમની કૃપાથી એ પોતે સ્વયં પધાર્યા, નહીં તો આપણું ગજ વાગે નહીં. આપણે કરોડો કરોડો જન્મ જતા રહ્યા હોત, પણ આ હેરી બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, હેન્ડ બ્રેક, બધી બ્રેક મારી અને આપણને પોતાનો જોગ આપ્યો. આ વાત સમજાય ને, કામ ક્રોધ બધા મટી જાય. એવી વાત છે, મહારાજ સ્વામીની વાત સમજાય બધું ભસ્મીભૂત થઈ જાય. મધ્યના 13માં લખ્યું છે કે આ સ્વરૂપ ઓળખાય તો મહારાજે કહ્યું કે કામ ક્રોધાધિક ખરી પડે, જોડવા ના પડે, પાડવા માટે ખરી પડે. મવડાની જેમ ટપ ટપ ટપ બધા દોષ, એવી આ વસ્તુ છે. એવી આપણે એટલે મહારાજ સમયની દ્રઢ નિષ્ઠા કરી, કાંઈ પોલ રહે નહીં. એક પહેલી વાત છે. નહીં તો આ બીજું કે આ જન્મ ખેડી લેવા જેવું છે, એમાં જરાય ટાઈમ બગાડવો નહીં. મહારાજ સ્વામીનું રટન, મહારાજ સ્વામીની વાત, મહારાજ સ્વામી બીજાની વાત, કે મહારાજે કહ્યું કે આ વાત બીજાને કરે તો બ્રહ્માંડ ઉગારાનું પુણ્ય. આ વાત મહારાજ સ્વામીની વાત કરે બ્રહ્માંડ ઉગારાનું પુણ્ય. આ યોગી આપણે તો કહેવાય કે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણાથી કોઈ બીજો ભાગ્યશાળી નથી. અનંત બ્રહ્માંડનો રાજા હોય તો આપણા જેવું ભાગ્યશાળી નહીં, અનંત બ્રહ્માંડનો રાજા. કેમ કે એને સત્સંગ હોય તો જ જીવન લેખે લાગે, નહીં તો જીવન અલેખે. અનંત બ્રહ્માંડનો રાજા તો આપણે તો આ સત્સંગ મળ્યો છે, બહુ મોટી કૃપા છે. આપણે આમાં આમાં જ ગૂંચાઈ રહેવું, બીજી કોઈ વાત હાડી બીજી. જો આપણા સાહેબે કહ્યું હતું 90% બુદ્ધિ ભ્રષ્ટ કરે એવી વાતો છે. 90% આપણે જે વાતો કરી છે, 90% એવી વાત બુદ્ધિ ભ્રષ્ટ કરે, અને 9% સરભર રહે, અને 1% અધ્યાત્મ જે આપણને મળ્યો છે. આપણા સત્સંગમાં કથા વાર્તા ગુણગાન એ સિવાય બીજું કાંઈ થતું નથી. અધ્યાત્મ નવી અધ્યાત્મ એટલે સાહેબે તો કહ્યું 1%, પણ આપણે નર્યું અધ્યાત્મ. એમાં મહારાજ સ્વામી સાક્ષાત પ્રાપ્તિ થઈ, શું બાકી રહે? કોઈ દિવસ ક્યારે મળ્યા નથી, અને એમનાથી પર કોઈ વાત નથી. સર્વોપરી, સર્વોપરીમાં કેટલા, જો 10 કરતા 11 ઉપર કહેવાય, 10 કરતા 100 ઉપર કહેવાય, 10 કરતા કરોડ ઉપર કહેવાય, 10 કરતા લાખ ઉપર, અબજ ઉપર કહેવાય. પણ 10 કરતા અબજ ક્યાં અને 10 કરતા 11 ક્યાં? એટલે મારા સ્વરૂપરી ખરા, પણ એટલા સ્વરૂપરી એનું ઉપમત ના દે. એક બાજુ બધા મૂકો, અક્ષરને મૂકો, अक्षर ब्रह्म पद तय महाराज ने तुले ना एवं महाराज एटला सर्वोपरि मल्या એટલે આ વાત બીજું કંઈક કરવા જેવું જ નથી. આમ તો આપણે બીજું કરીએ, આ બીજું દેહ છે એટલે આપણે ભેગા ભેગા બધાના દેશકાળ સુધરે અને ખૂબ સેવામાં જોડાવી જાઓ એક કોઈ પ્રાર્થના. પછી આ સિવાય કંઈ કરવા જેવું નથી. વારે વારે કહેવું પડે એકની એક વાત, મગજમાં ઉતરી જાય ને કામ થઈ જાય, ઉતરતું નથી. પણ મળ્યા છે એટલે ઉતરશે. મારા સ્વામી છોડ્યા વારે સ્વામી ગુણાતાન સ્વામી કહ્યું કે એક ભૂત વર્ગે તો એ છોડતું નથી, અમે છોડી આવ્યા છે એટલે બધું એમને કરવાનું છે, આપણે કઈ કરવાનું નથી. આપણે બસ એમનો આશરો દ્રઢ રાખવો, એ સિવાય બીજે કોઈ જગ્યાએ ચોખા શું કહે છે, હા બીજે ચોખા મૂકવા જેવા નહીં. આ એક દ્રઢ કરીને એવી દ્રઢ કરીને રાખજો. અને આપણા અતિશય હિતની વાત છે, અતિશય હિતની. બીજું બધું તો અનંત જન્મથી કર્યું છે, કુટારો કર્યો છે, પત્તો પડ્યો નથી. આ જન્મ એક સેકન્ડે બગાડા જેવો નથી મારા સ્વામી. અને બીજું બધું ડૂ ધ બેસ્ટ લીવ ધ રેસ્ટ, એટલે ડુ ધ બેસ્ટ. આ જ મારા સ્વામીની વાત, એ જ કરે. અને લીવ ધ રેસ્ટ, કામ કરો લો એમાં પડવું જ નહીં. અને અભાવ ગુણમાં તો ખાસ મોટી ચોઈસ. બધું તમારું ડાઉન કરી દે, ત્યાં ગમેલી પ્રાપ્તિ કરી હોય ને એક સેકન્ડનો અધું ભસ્મીભૂત થઈ જાય અભાવને, એમાં પડવું જ નહીં. યોગી અપાય કહું અભાવ અવગુણની બારી ખુલ્લી હોય ને તો જોઈને ડોક્યુ કરવા ના જવું. આપણે તો બંધ હોય બારી ખોલી તોડી જોઈએ અને બીજા પાંચને બોલાવીએ. આવા ધંધા ના કરવા. અભાવ બહુ મોટી પ્રાપ્તિ છે, આપણે આમ ખોઈ નાખીએ જરાકમાં, એક જરાકમાં ખોઈ નાખીએ એ ના કરો. અને માનની વાત, જો આપણે આ બધા બેઠા છો ચોથી લાઈનના કોઈ હરિભક્તને આપણે આગળ બોલાવીએ અને તમને પાછળ બેસાડીએ, શું થાય? બધું સત્સંગ ચૂરો ચૂરો. હવે પાણી જ લઈ લે કે આ મંદિરમાં પગ મૂકે બીજો અને આ જીવન જો જતો રહે. ઘણા પાછા વર્યા છે પણ એકવાર તો ચોટ લાગી જાય. આપણે અમલ નથી થયો પગ બધા આપણે બધા મારે કે માન છે ને, માન અપમાન એ સત્સંગ છે. માન અપમાન લેવાય નહીં એ જ ખરો સત્સંગ છે. તો આવી આપણી બધી મૂલ્યો છે અને દ્રઢ કહીને રાખજો. અને મહારાજ સ્વામી પ્રાર્થના કરજો, ગમે એવું હોય તો ગેરંટી નહીં કે મારી નિષ્ઠા પાકી છે. મારે પ્રાર્થના જ કરી મારા સત્સંગમાં પાર પાડજો, ગમે હોય ભલભલા ગયા છે અને માનને કારણે બધાને વાંધો આવ્યો છે. જેને જેને વાંધો આવ્યો છે મૂળમાં માન છે. એટલે આપણે આ બધી કાઢી નાખી અને એક ભગવાન મહારાજનો દ્રઢ આશ્રય, એમાં કાંઈ પોલ જોઈએ નહીં. એક મહારાજ સ્વામી, મહારાજ સ્વામી અને આપણા સત્પુરુષ, એ बिना ए सेवा दीजिए कोई यज्ञ जो जेवज नहीं। स्वामी ने बात में असाधु आप भगवान ने असाधु जोवा जेवा बीजा कोई जोवा जेवा એટલે આવી દ્રઢતા આપણે રાખી સદાન સાહેબ।
1: પકરો મુજે ઉપરે સુખ

महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। बंधु એટલે સંબંધી, આપણા સગાવાળા, આપણી નાત, આપણી જાત, આપણો સમાજ, અને આપણે બંધુથી એને ઓળખીએ છીએ. તો જ્યારે સ્વામીશ્રી આપણા બંધુ બન્યા છે તો એ કઈ નાત, કઈ જાત, શું સંબંધ? સ્વામીશ્રી આપણા સંબંધી બન્યા છે, પણ કંઈક કોમન ફેક્ટર હોવું છે ને, કે ચાલો બધા જ અમે કડવા પાટીલ સમાજ અથવા તો લુવાણા સમાજ અથવા તો સોની મહાજન સમાજ અથવા તો કોઈ ગામના સમાજ, 6 ગામના, 5 ગામના, 27 ગામના, કંઈક કોમન ફેક્ટર હોય ત્યારે બધા ભેગા થાય એને સમાજ કહેવાય. સ્વામીશ્રીનો સમાજ શું? સ્વામીશ્રીનો કેવો નાતો? એવું કઈ વસ્તુ છે કે સ્વામીશ્રી આ બધા જ હરિભક્તોને, સંતોને પોતાના સંબંધી માની શકે છે? સ્વામી કહે છે કે તો બ્રહ્મ અમારી જાત. આ બધા તો દૈહિક સંબંધો છે, દૈની નાત જાત છે. સ્વામી કહે છે કે અમારી જાત તો બ્રહ્મ છે. પણ સ્વામી બાપા જેમ પોતે દેહથી પર વર્તે છે, એમ બીજાને પણ દેહરૂપ નહીં પણ આત્મરૂપ દેખે છે. જે વ્યક્તિ પોતા માટે પણ દેહથી પર થઈ શકે છે, એ બીજા માટે પણ દેહથી પર થઈ શકે છે. એટલે કે એના કોઈક પછી દૈહિક જે સંબંધ રહેતા નથી, આત્મિક સંબંધ પછી સંધાય છે. સ્વામી કહે છે કે આ બધા જ ભક્તો એ મારી જાત છે. ભક્તોની જાત જેવી બીજી કોઈ જાત નથી. મહારાજે પણ કીધું કે જે સાચા વૈષ્ણવ ભક્ત છે એ જ અમારા ખરા સગાવાલા છે, એની જ અમારી નાત છે. અંતન્યુ 21મું વચરામૃત. સ્વામીશ્રી આ સંબંધથી આપણે બધાને સંબંધી માને છે. આ ભગવાનના ભક્તો છે, યોગી બાપાના સંબંધમાં આવ્યા છે, એવા સંબંધના મહિમાથી આપણે બધાને જુએ છે. સાંઈ બાપાને આપણા માટે કેટલો બધો આદર જાગે છે, કેટલો બધો ભાવ જાગે છે. મહારાજ કહે છે કે અમારામાં મોટા મોટો ગુણ શું, કે અમે ભક્તોના પણ ભક્ત બન્યા છે. એમ સ્વામી કહે છે કે તમે જો ખરા ભક્ત છો, મહારાજને તમે આશ્રિત છો, યોગીજીમાં તમે આશ્રય લીધો છે, તો હું પણ તમારો ભક્ત, હું પણ તમારો મહિમા સમજું છું. એટલે સ્વામીશ્રી આદર અવારનવાર જુદી જુદી રીતે પ્રગટ કરતા હોય છે, ક્યારેક સ્થૂળ રીતે પણ આપણે જોવા મળે છે. સ્વામીશ્રીએ કેટલી વાર સંતો હરિભક્તોને પગે લાગ્યા છે સંબંધનો મહિમા. જ્યારે મહાન સ્વામી અને 6 સંતોનું મંડળ 86મી સાલમાં દેશ વિદેશથી બધું સંશોધન યાત્રામાં જઈને પાછા આવ્યા, અને એ તો આપણું અક્ષરધામ જે નવું સંકુલ થતું હતું એની સંશોધન યાત્રા હતી, જ્યારે પાછા બોચાસન બાપાને પહેલી વાર મળે છે, ત્યારે સ્વામીશ્રી બધાને પગે લાગી, નીચે નમીને પગે લાગ્યા. અને બાપાએ આવું આયોજન કર્યું કે સભામાં બધા હાજર રહેજો, મારે બધાનું સન્માન કરવું છે હાર તોરાથી. આવા ગુરુ હોય અને પોતાના શિષ્યને આવી રીતે પગે લાગે. ગઈકાલે આપણે વાત કરી પિતાના લક્ષણ વાત કરી હતી કે બાપ કરતા બેટા સવાયા. હકીકતમાં તો પિતાનો જ મહિમા છે, અને સ્વામી બાપામાં તો એવું જોવા મળે છે, એ તો ખાલી ઉપરથી બતાવે છે, બાકી એમનામાં જે સબ હુનર તરે હાથ આપણે જે વાત કરી છે, દરેક શાસ્ત્રમાં દરેક રીતે, પાકશાસ્ત્ર હોય કે પછી કંઈ કલા હોય કે પછી કંઈ વક્તૃત્વ હોય, કોઈ પણ દ્રષ્ટિએ સ્વામીશ્રી તો અમારા બધા જ કરતાં ઘણા ઘણા ઘણા આગળ છે. પણ એમની એક આદરની રીત બીજાને આગળ કરવા. એટલે જે પણ કદાચ કંઈ સંતોનો મહિમા તમે જાણતા હશો, એ અમારો કંઈ મહિમા નથી, એ તો સ્વામીશ્રી કૃપા કરીને ચુંદરી ઓઢાડી છે. બાકી તો 63% પણ અમારો ના ભાવ કોઈ પૂછે. સ્વામીનો જ મહિમા છે, પિતાનો જ મહિમા છે, સાંઈ બાપાનો આ એક સંબંધનો મહિમા છે.
એટલે સ્વામીશ્રી નીચે નમીને પણ પગે લાગી શકે છે. 88 સાલમાં સ્વામીશ્રી અલ્ડોરટમાં ડૉક્ટર સ્વામી દંડવત કરેલા, ડૉક્ટર સ્વામીના. 2000 સાલમાં સ્વામી બાપા જ્યારે ત્યાં ન્યૂઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયા ગયા હતા ફાર ઇસ્ટના દેશોમાં, એ વખતે ઓકલેન્ડમાં બહુ મોટું ભવ્ય હિન્દુ મંદિરનું આપણે સ્વામી મંદિરનું પ્રતિષ્ઠા થઈ હતી. આખા ઓસ્ટ્રેલ એશિયામાં એવું કહેવાય છે કે આવું સુંદર અને આવું મોટું હિન્દુ મંદિર ક્યાંય નથી. આખા ન્યૂઝીલેન્ડમાં, ફિજીમાં, ઓસ્ટ્રેલિયામાં એટલું સુંદર આખું મંદિર ત્યાં થયું છે. અહીંયા આપણે જે મોટા મોટા સંસ્કાર ધામો થાય છે અમદાવાદમાં, આપણે જે જોયા સેટેલાઇટ વિસ્તારમાં અને ઘાટકોપર ને બધે બાપુનગર, એવું સુંદર મોટું ત્યાં હિન્દુ મંદિર થયું. એનો પ્રસાદ પ્રવેશ વિધિ હતો. સ્વામીશ્રી બહુ જ મોડી રાત્રે સિડની પધારેલા અને મુહૂર્ત બીજા દિવસનું હતું ઓકલેન્ડમાં. સ્વામીજીથી જઈ શકાયું નહીં એટલે સ્વામીશ્રી સંતને મોકલ્યા. એમાં વિવેકજીવન સ્વામી, અક્ષરે સ્વામી અને આનંદમુનિ સ્વામી હતા. ત્રણ સંતો ત્યાં ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડમાં આવ્યું. સ્વામી બાપા સિડની હતા ઓસ્ટ્રેલિયામાં, બે જુદા ટાપુ જ છે. આ ત્રણ ચાર સંતો ત્યાં એ વિધિ બધું પતાવીને પાછા બાપાને જ્યારે મળે છે સિડની, બાપા તો પાછા જવાના જ હતા, પણ આ સંતોને જોઈને સંતોએ રિપોર્ટ આપ્યો બપોરે જમતા જમતા કે બાપા ત્યાં વિધિ બહુ સરસ થઈ ગયો, બધા બહુ રાજી છે, આપ ના આવ્યા જો કંઈક જવાય પણ કંઈ રંચ નથી, આપણે ફરી જવાના જ છો. સ્વામી બાપા દરેક આ ત્રણ સંતને નીચે નમીન પગે લાગે, ચરણ સ્પર્શ કર્યો. બાપા કે તમે તીર્થ કરીને આવ્યા ને, તમને પગે તો લાગવું જ પડે. એમ આવા નાના નાના સંતોને પણ સ્વામીશ્રી પ્રેમથી પગે લાગી શકે છે. 87 સાલમાં દુષ્કાળ વખતે સ્વામીશ્રીએ સર્વમંગલ સ્વામી પર પત્ર લખેલો. સર્વમંગલ સ્વામીનો રિપોર્ટ બધો સાંભળો હશે કે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સંતો કેવી રીતે કેવા ભીડામાં હરિભક્તોને હરિભક્તોના ઢોળની સેવા કરે છે. સ્વામી બાપાએ પત્રમાં લખ્યું કે તમારો દાખલો, તમે દાખલો બહુ જ કર્યો છે, તનતોડ સેવા કરી છે, તેનો બદલો 100 જન્મે પણ આપી શકાય એમ નથી. સ્વામીશ્રી આવા એક મહિમાની દ્રષ્ટિથી સંતોને જોવે છે. અને આ તો સંતોની વાત થઈ પણ ક્યારેક સ્વામી કાર્યકરો હરિભક્તોની પણ એટલી જ વાત પોતે કરતા હોય છે, હરિભક્તોને પગે લાગી શકે છે. સ્વામી બાપા જ્યારે મુંબઈમાં હતા, નીચે ત્યાં ઠાકોરજી આગળ એક યુવક પૂજા કરતા હતા, નામ હતું પ્રવીણભાઈ, અંટોલીને જ હતા. સ્વામી બાપાએ જોયું કે પોતે પૂજા કરી રહ્યા છે, તો સ્વામી બાપા નીચે નમી અને એ યુવકનો ચરણ સ્પર્શ કર્યો. એ પ્રવીણભાઈ પછી આગળ જતા પોતે સાધુ થયા. એમનું નામ છે અક્ષરચરણ સ્વામી અને સારંગપુરમાં ગુરુજી પદે પોતે બિરાજે છે. આવા યુવકને પણ બાપા નીચે નમીને ચરણ સ્પર્શ કરી શકે છે. આત્મસ્વરૂપ સ્વામી પણ એમની સ્મૃતિ કરે છે કે જ્યારે મુંબઈમાં હતા અને બાપાને ખબર પડી કે તમે યોગી બાપાને ધબ્બો ખાધેલો, તો બાપાએ આત્મસ્વરૂપ સ્વામીને યુવકમાં પગે લાગેલા. આનંદ સ્વામી પણ પોતાનો પ્રસંગ કહે છે કે 73 સાલમાં લોકો જે યુવકમાં જ હતા, આનંદ સ્વામી હતા, નારાયણ મુનિ સ્વામી હતા, યજ્ઞચરણ સ્વામી હતા, શ્વેત વૈકુંઠ સ્વામી હતા, આ બધા સંતો બાપા સાથે વિચરણ મારતા. અને પછી આ તીર્થ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા પર કરતા હતા સોરઠની, એમાં પીપલાણાની બાજુ આવ્યા. તો સ્વામી બાપા એક ગામથી કંઈક પીપલાના ગાડીમાં આવ્યા અને આ ત્રણ ચાર યુવકો જુવાન છોકરા હોય તો ચાલીને આવ્યામાં કંઈ મોટી વાત છે, પણ એ લોકો ચાલીને આવ્યા. ચાલીને આવ્યા ને બાપાને એટલો તો મહિમા કહો, તમે ચાલીને આવ્યા, તીર્થનું ફળ તમને મળ્યું. એમ કરીને સ્વામી બાપા આ ચાર યુવકોને પગે લાગે છે. 17-18 વર્ષના જુવાનિયા છોકરાઓ, પણ સ્વામી બાપા એમને પણ પગે લાગી શકે છે. બાપા મુંબઈમાં હતા, દિલ્હી હતા, અને આપણા ગઢિયા સાહેબ એમના ઘરે બાપા ત્યાં પધરામણી કરવા માટે ગયા હતા. ત્યાં ઘર મંદિરમાં બાપા એકદમ ભાવથી દર્શન કરે છે. પછી બાપા નીકળતા હતા અને એમાં કોઈક બોલ્યું કે આ સ્વામી આ ઘડિયાનું બેડરૂમ. બાપા કે એમ, બાપા સહેજ પાછા વળ્યા, અંદર ગયા અને બેડને પગે લાગ્યા. હરિભક્તના બેડને પણ બાપાને પગે લાગ્યો, ઘડિયા સાહેબનો બેડરૂમ છે. એમ કહીને સ્વામી બાપા આવી રીતે અનેક વાર વ્યક્ત કરે છે. બાપા ત્યાં ભગવાન સ્વામી દીક્ષિતાબજી મહોત્સવ થયો, સ્વયંસેવકની સભામાં પણ બાપાએ પોતાનો આભાર વ્યક્ત કરતા કેવું બોલ્યા કે તમને કરોડો કરોડો દંડવત કરીએ તો પણ ઓછા છે, દંડવત નહીં કરોડો કરોડો દંડવત તો પણ ઓછા છે. એવું સ્વામી બાપા ત્યાં 94માં ક્યારેક અધિવેશન થયું ત્યારે પણ બાપા બોલેલા કે તમે બધા જ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, એનાથી પણ તમે વિશેષ છો, તમને આમ શું કરીએ એવું થાય, દંડવત કરતાં પણ આપણે ઓછું લાગીએ. એ બાપાએ ત્યાં ભાવના વ્યક્ત કરેલી. ફક્ત ભાવના નહીં પણ સ્વામી બાપા આવું
ક્યારેક એવા પ્રસંગોચિત આવા પોતાના ઉદ્ગારોમાં અથવા તો પોતે વર્તમાં પણ એ બતાવે છે કેટલો મહિમા છે સ્વામી બાપાને. અમરલાલ કાકા આપણે જાણીએ છીએ, અમરલાલ કાકા કલ્યાણ યોજનાવાળા આપણા બહુ જ ચુસ્ત હરિભક્ત, વર્ષોથી એમને સેવા કરેલી, ગામોગામ પોતે દાળનો પણ ધર્માદો પણ ભેગા કરતા હતા. હવે જ્યારે પોતે બીમાર પડ્યા, આપણે જે વિદ્યાનગરમાં છાત્રીનું જે બાંધકામ છે એમાં પણ અમરલાલ કાકાની બહુ મોટી જમીનનો ત્યાં ભાગ છે. એ અડધી જમીન આપવાના હતા, સ્વામી બાપાએ અડધીની આખી જમીન આપી દો, અને આખી જમીન બાપાએ ત્યાંથી લઈ લીધી હતી. અને એપીસીનું પણ જે સાઇટ છે ત્યારે એમના જમીન ઉપર પણ એમનો ભાગ છે. અમરલાલ કાકા જ્યારે બીમાર પડ્યા ત્યારે આપણે ચંદુ ભગત વિદ્યાનગરવાળા એ બાપા પાસે લાવ્યા અને સમાચાર આપ્યા કે બાપા જો બીમાર પડી ગયા છે, હવે કંઈ શરીર બહુ સારું રહેતું નથી. એટલે ગમ્મતમાં આ ચંદુ ભગત બાપાને કહે કે બાપા જો અંબાલાલ કાકા 80 વર્ષ સુધી જીવે ને તો આપણી દાળની તુલા એમની કરીએ. દાળની બધી ઉઘરાણી બહુ કરે ને ઠેર ઠેર ગામડામાં, ચોડોતરમાં આખા સંસ્થાને દાળ પૂરું પાડે. અંબાલાલ કાકા બહુ ઉત્સાહ એના માટે. તો ચંદુ ભગત કહે કે જો અંબાલાલ કાકા તમે 80 વર્ષ સુધી જીવાડો તો આપણી દાળ તુલા કરીએ. સોના તુલા પ્લેટિનમ તુલા થાય ને એમ, અંબાલાલ કાકાની દાળ તુલા. બાપા શું બોલે છે કે એમની એટલી બધી સેવા કરી છે કે હીરા માણેકથી તુલા કરે ને તો પણ ઓછું છે. સાંઈ બાપાને એક હરિભક્તોએ સેવા કરવી સંસ્થાની હરિભક્તો માટે, તો હરિભક્તોનો કેવો મહિમા કે હીરા માણેકથી તુલા કરીએ તો પણ ઓછું છે, એવી જબરજસ્ત એમની નિષ્ઠા છે, સેવા છે. સ્વામી બાપા ત્યાં સારંગપુરમાં હતા એકવાર, અને એ વખતે શ્રીજી પ્રકાશ સ્વામી હરિભક્તોના ઉતારા માટે પેલા જે નવા ગાર્ડનના કવર હોય, ઓછાડ હોય, એનું કાપડ લઈને સ્વામી બાપાને સેમ્પલ માટે બતાવવા માટે આવ્યા. આપણે જ્યારે ઉતારમાં જાય ત્યારે આપણે લાગે કે જેવું તેવું કંઈ કાપડ હશે, પણ સાંઈ બાપાને એક એક વસ્તુ પાસ થાય પછી જ એ હરિભક્તોના ઉપયોગમાં પણ આવે. એટલે ઉતારા બધા વધ્યા હતા, લગભગ આ 90 સાલનો પ્રસંગ છે જ્યારે જન્મજયંતિ ત્યાં ઉજવાય ત્યારે. એટલે શ્રીજી પ્રકાશ સ્વામી આ બધા જાત જાતના બધા જુદા જુદા પ્રકારના કાપડ બાપાને સિલેક્ટ કરવા માટે કે આપ બાપા પસંદ કરો, હરિભક્તોને ઉતારા માટે આપણે કહીએ કયા પ્રકારનું કાપડ આપણે પસંદ કરવું છે. બાપાએ બધું જોયું, સિલેક્ટ કર્યું. પછી સંતો માટે પણ, સંતો પણ આવવાના હતા જાજી સંખ્યામાં, એટલે સંતો માટે પણ ભગવા રંગનું કાપડ ત્યાં હાજર કર્યું. અને પછી કીધું કે સ્વામી આ સંતો માટે પણ છે. બાપા કેમ સંતો માટે છે? સ્વામી બાપાએ તરત એ કાપડ લઈ અને માથે મૂક્યું, માથે ચડાવ્યું, અને બાપા કે સંતો તો માથાના મુગટ કહેવાય. આવી રીતે આમ એકાંતમાં, કે જાહેર પ્રસંગ પણ નથી કે આમ ચાલો બતાવી દો કે તમારા માટે મને કેટલો આદર છે, એમ તમારી પાસે મારે કામ લેવાનું છે ને, આપેલું કે પીઆર નથી, આપેલું કે હ્યુમન રિલેશન ખાલી દેખાવ નથી, પણ એકાંતમાં પણ સ્વામી બાપાએ નાની વસ્તુ ખાલી સંતો તો માથાના મુગટ કહેવાય. આવી રીતે સંતો માટે સ્વામી બાપાએ આદર પ્રગટ કર્યો. 2002 સાલમાં સ્વામી બાપા ગોંડલ હતા, એ વખતે હ્યુસ્ટનથી ફોન આવ્યો મહાન સ્વામીનો. એ વખતે મહાન સ્વામી ત્યાં વિદેશની યાત્રામાં હતા, અને એ જ દિવસોમાં હ્યુસ્ટન મંદિરમાં સર્વપ્રથમ ઘડાયેલો પથ્થર મંદિર માટેનો ત્યાં આવેલો, એનું પૂજન વિધિ વિધિસર બધાનું સ્થાપના બધી થઈ, પ્રથમ કલામંડિત સ્તંભની. એમાં એ સમાચાર આપવા માટે દિવાળીના દિવસે જ મહાન સ્વામીએ બાપાને ફોન કર્યો, ગોંડલ હતા બાપા. પછી 3-4 સંતો જે પણ બાપા સાથે ત્યાં મહાન સ્વામી સાથે વિચરણમાં હતા, કમલનયન સ્વામી હતા, આત્મતૃપ્ત સ્વામી હતા, મંગલ સ્વામી હતા, બધા સાથે વાતો કરી ફોન ઉપર. એમાં તો એક સંતે પત્ર લખેલો, એની પણ બાપાએ સંદર્ભથી વાત યાદ કરાવીને વાત કરી કે તારો પત્ર મળી ગયો છે, મેં જવાબ લખી પણ આપ્યો છે, તને થોડા દિવસો મળી પણ જશે. પછી રોડા સ્વામી પર ફોન આવ્યો, આપણા લાડી રોડા સ્વામી. એટલે રોડા સ્વામીને બાપા તો એકદમ ગમતથી વાત કરે. એટલે પેલા રોડા કેમ છે, તબિયત સારી છે ને, રૂઢી છે ને તબિયત? રોડા સ્વામી કે આમ તો બાપા બધું બરાબર છે, પણ એક પથરો થયો છે. પથરો? હવે કેમ પથરી થઈ છે કે પથરો થઈ છે? કે સ્વામી બહુ મોટી હતી એટલે પથરો કહેવાય, પથરી ના કહેવાય. હવે એ નીકળી ગઈ કે નહીં? કે સ્વામી કાઢી નાખી, પણ હજી દુખાવાનું બધું રહે છે. બાપા કહે કે આ મંદિર તું બાંધે છે તો એના કામમાં આવશે કે નહીં પથરો? કિડની સ્ટોન બહાર નીકળે કે મંદિરના કામમાં આવશે કે નહીં? રોડા સ્વામી કહે કે એ પથ્થરો કંઈ કામમાં નહીં આવે, આ તો સોનાના પથ્થરો તો કામમાં આવે. મંદિર પૂરું કરવાનું છે, પૈસા તો જોશે ને, દરેક મંદિરે આપણું એ ટુ મહારાજના વખત ત્યાં સુધી એક મંદિર એવું નથી કે જે આર્થિક ભીસમાં અથવા તો કોઈ વિરોધ સામે થયું ના હોય. દરેક મંદિર ભલે પરદેશનું હોય,
લોન લેવી પડે, આમ કરવું પડે, ત્રણ ત્રણ ચાર ચાર લખણી કરવી પડે, બધે જ મંદિર પરદેશમાં એવું જ થયું હતું. રૂડાસ્વામી કે મારે ટાલ પડી ગઈ છે, હવે આ સોનાના પથ્થર કંઈક હોત, આમ સોનાનો પથ્થર કંઈક નીકળો તો કદાચ મંદિરમાં કામ આવત. સ્વામી શું બોલે છે કે તું તો અમારા માટે આખો ને આખો સોનાનો છે. બાપા આવી દ્રષ્ટિથી દરેક દરેક સંતને જોતા હોય છે, જાણે પોતાનો કંઈક સોનાની મૂર્તિ ન હોય, પોતે જ ઘડેલી છે, પણ બાપા આવી દ્રષ્ટિથી બધાને જોતા હોય છે. સ્વામી બાપા ત્યાં 90 સાલમાં સાંકરી હતા, ત્યાં સંતોની શિબિર હતી, અને બાપાની પૂજા છે ને ત્યાં આંબાવાડીમાં આમ્રકુંજમાં રાખવામાં આવી હતી. એક વખત ત્યાં બધી એકદમ ઘીચ આંબાવાડી છે, અને આમ બધા આંબા શું કહેવાય, કેરીઓ તો લટકતી જ હોય બધી, અને આમ તમે ધ્યાન રાખો તમે ભટકાવો કેરી સાથે, એવો સુંદર ત્યાં દક્ષિણ ગુજરાતની ભૂમિ. એકવાર એમાં પૂજામાં એક સંત ઉપર આપણા દર્શન કરતા હતા, બેઠા બેઠા કોઈના માથા ઉપર કેરી પડી, કાચી પીલી કંઈક કેરી હશે થોડીક તો પડી, અમને સહેજ માથા વાગ્યું પણ ખરા. એ જન્મંગલ સ્વામી આપણને વાત કરી કે સ્વામી આજે એક સંતને માથે કેરી પડી. પછી જન્મંગલ સ્વામી બાપાને પૂછ્યું સામેથી કે બાપા તમારા માથે કંઈ પડેલું? ક્યાં તો સંતોના માથે કેરી પડે છે, તમારા માથે કંઈ પડેલું? તો એક બાજુમાં સંત બેઠા હતા, એમ તો કટાક્ષ કર્યો કે આપણે બધા માથા બાપાના માથે જ પડ્યા છે ને આપણે બધા સંતો, આપણે તો અમે તો સંપૂર્ણ બાપાના આશ્રય જ છે, અમારું ખાવાનું પીવાનું રહેવાનું કરવાનું નાના માના ટૂથપેસ્ટથી માંડીને બધું જ એ ટુ ઝેડ જે પણ કે અમારું કંઈક પણ જે ગણાય છે બધું સ્વામી આપે છે. અમારો અભ્યાસ હોય, અમારી પરીક્ષા આપવા અમે ગયા તો જે 1000 રૂપિયાની ફી થઈ, ટ્રેનનો કોસ્ટ કેટલા 1000-1000 રૂપિયાની ટ્રેનની ટિકિટ થાય, પણ સ્વામી આપે અમારે ક્યારે એક પૈસો પણ આપવો પડે છે કે તેલના ભાવ કંઈ પૂછવું પડે છે? બધું સ્વામી બધું સંભાળે છે. તમે બધા હરિભક્તો દાન આપો છો પ્રેમથી ઠાકોરજીને, સ્વામી બાપાનો વહીવટ કરે છે, આ રીતે બધું અમારું પૂરું પડે છે. એટલે પેલા સંત કટાક્ષમાં બોલ્યા કે આપણે બધા સ્વામીના માથે જ પડ્યા છે ને. સ્વામી એકદમ ગંભીર થઈ ગયા, કંઈક પોતાથી અપરાધ થયો ને, એકદમ ગડગડા થઈ ગયા. હવે કે ના એવું કેમ કહેવાય કે બધા ભજન ભક્તિ સેવા કરે છે, બધા ભજન ભક્તિ સેવા તો કરે જ છે ને. બાપાને જરા એવું નથી થતું કે હું આ લોકો માટે આમ રાત દિવસ મારું શરીરનું સ્વાસ્થ્ય ગણકાર્યા વગર બધાનું પૂરું પાડું છું, એવું નહીં, બધા સેવા કરે છે. હું આમ હજી હું તો કંઈ નથી કરતો. બાપાને એવું જ રહ્યા કરે છે. ભાઈ ગઈકાલે આપણે પ્રસંગ કીધો લો પેલો અટલાન્ટાનો, શાંતમૂર્તિ સ્વામી બોલ્યા કે સંતો આવ્યા એટલું શોભી ગયું. બાપા કે અમે તો સુતા સુતા અમને શું ખબર પડે? બાપા ભોટવા જતા હતા. બાપા કે અમને સુતા સુતા શું ખબર પડે? સંતોએ જ્યારે કીધું કે સ્વામી તમે જ બધું કર્યું છે, મૂળ તો તમે જ પાયા બીજ નાખ્યા છે. બાપા કીધું જૂની વાત થઈ ગઈ. બાપાને એવું લાગે છે કે હું કંઈ કરતો જ નથી અને સંતો બધું કરે છે, એ મહિમાથી આપણે જોતા હોય છે. બાપાએ તો અનેક વાર એ વાત, જ્યારે જ્યારે પણ નોબેલ પ્રાઇઝની વાત આવે, વિદ્યાનગરમાં વાત નીકળી છે, બોચાસાની વાત નીકળી છે, સારંગમાં બાપાએ સામેથી વાત કરી કે બધા વાળા કહે છે કે મને તમને નોબેલ પ્રાઇઝ આપો છો. બાપા કે મને તો નોબેલ પ્રાઇઝ મળી ગયા છે. બાપા ત્યારે તો ગુરુની વાત કરી કે મને 2 નોબેલ પ્રાઇઝ મળી ગયા છે, શાસ્ત્રીમાં યોગેશન 2 મળી ગયા, એ મારા માટે નોબેલ પ્રાઇઝ. પણ બાપા ઘણી વાર સાથે સાથે એ પણ ઉલ્લેખ કરતા હોય છે, ત્યાં વિદ્યાનગરમાં ઉલ્લેખ એવો કરેલો કે લોકો મને શું નોબેલ પ્રાઇઝ આપવાના, કે આ બધા સંતો મને મળ્યા અને તમારા જે યુવકો કાર્યકરો મળ્યા, એ જ મારા માટે, એ જ મારા મન નોબેલ પ્રાઇઝ. હવે જેના માટે મોટા મોટા માણસો, મોટા મોટા રાજનેતાઓ આમ વલખા ખાતા આમ ભરતા હોય કે આમ કે ક્યારે મળે ક્યારે મળે, એના માટે કદાચ દેશનું પણ કદાચ જતું કરવું પડે. આપણે ઇતિહાસ જાણીએ છીએ, નહેરુનો આખો એક નોબેલ પ્રાઇઝ માટે દેશને પણ કેટલું ભોગવવું પડે, આજે હજી આપણે ભોગવી રહ્યા છીએ 50 વર્ષ પછી પણ. પણ ના, શાંતિનું પારિતોષિક મને મળે, કંઈક આમ જેને જે સર્વશ્રેષ્ઠ કદાચ કે ઇનામ કહેવાય, પારિતોષિક કહેવાય, એની સરખામણીમાં પણ સ્વામી બાપા એવું કહે છે કે આ સંતો હરિભક્ત યુવક મને મળ્યા, એ જ મારે મન નોબેલ પ્રાઇઝ છે. બાપાને મનમાં આપણા બધાને, આપણા બધા માટે કેવો આદર છે, કેવું સ્થાન આપણે બધાએ ગ્રહણ કર્યું છે એમના અંતરમાં, એ આવા કેટલાક ઉદ્ગારોમાંથી આપણને ખ્યાલ આવે છે. સાંઈ બાપાને આવો સંબંધ છે, આપણા બંધુ પોતે બન્યા છે, પણ આવા સંબંધથી કે બધા આપણે મહારાજના યોગમાં આવ્યા છે, સત્સંગી થયા છે, તો એ રીતે આપણે સૌના સ્વામી બાપા સંબંધી બન્યા છે. કેટલા આપણે વાત કરી કે આપણે પણ સંબંધ જાણીએ છીએ મારાપણું, પણ એ બહુ જ લિમિટેડ છે. આપણો કોઈક કુટુંબ સીમિત છે, અથવા તો કોઈક ગામ પ્રત્યે સીમિત છે, અથવા તો કોઈક આપણું શહેર પૂરતું સીમિત છે, અથવા તો કોઈક આપણી નાત જાત એ પૂરતું સીમિત છે. જે મહાન પુરુષો છે એ લોકોને કોઈ
મારું કે તમારું, ઇદમ મમ, ઇદમ તવ, ઇદમ અસ્માકમ, ઇદમ તેશામ, એવું કહેવું હતું ને કે આ તમારું ને આ મારું, એવી કોઈ ભેદરેખા નથી. એમના માટે તો બધા જ સ્વજન છે અને સર્વત્ર ઘર છે, કારણ કે પોતે એવી દૈહિક સ્થિતિથી પાર થયા છે. આજે આપણે દેહની વાત કરી, આ લોકના સંબંધથી બધા દેહના સંબંધથી બધા આ લોકના સંબંધ છે. જે પોતે આ દેહથી પર જ થઈ શકે છે, કદાચ અક્ષરની દ્રષ્ટિએ પહોંચી શકે છે, એના માટે તો સકલ સૃષ્ટિ પછી પોતાનું ઘર બની જાય છે ને. કારણ કે પોતે જ્યારે અક્ષરની દ્રષ્ટિ પામ, અક્ષર તો સર્વત્ર વ્યાપક છે, સ્વામી સ્વયં અક્ષર છે, તો એમના માટે તો બધું જ ઘર છે, સર્વત્ર ઘર છે. બાપા આ જ સાલે માર્ચ મહિનામાં બોટાસન હતા, અને એવામાં હરીશભાઈ કોલરામાં, આપણે જે વિશ્વવિહારી સ્વામી છે અક્ષરધામમાં, જે કોઠારી કહેવાય, એમના પૂર્વાશ્રમના ભાઈ, એ બાપાને મળવા આવે છે બોટાસન. હવે એમનો વર્ષનો ક્રમ, બાપાને જ્યારે મળે ને, એક પ્રશ્ન પૂછવાનો જ, બાપા ઘરે આવશો ને, ઘરે આવશો ને, પૂછવાનું જ બાપાને ફિક્સ. એટલે આ વખતે બાપાને પૂછ્યું કે કેમ છો બાપા, મજામાં ને? કે મજામાં, કે ઘરે આવવાનું છે ને તમારે? એટલે બાપા તો એમનો જે ફિક્સ આમ જવાબ આપતા હોય છે નોર્મલી, પણ આજે કંઈક જુદો જવાબ આપ્યો. બાપા કે તમારું ઘર ક્યાં? હવે આ હરીશભાઈ છે ને, એ અમેરિકા રહે છે, ટેમ્પા ફ્લોરિડા સ્ટેટમાં. એટલે હરીશભાઈ કે સ્વામી આપણે તો ટેમ્પા રહીએ છીએ ને અમેરિકામાં. બાપા શું જવાબ આપે છે? કે અમારા માટે તો આખું અમેરિકા ઘર છે. પછી એકદમ પરભાવમાં આવી ગયા સ્વામી. પરભાવમાં સ્વામી બાપા શું બોલે છે? અમેરિકા નહીં, આખી દુનિયા, અનંત કોટી બ્રહ્માંડ અમારું ઘર છે. એક સાથે બાપા બોલી ગયા. આપણે બતાવે છે કે પોતે અક્ષર છે, એમના માટે તો આ બ્રહ્માંડ છે, એમના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ફરતા હોય, તો પછી આપણું ઘર શું હિસાબમાં? છતાં પણ એ ઘર એ આપણું એમનું પોતાનું માને છે. હરિભક્તોના પોતાના ઘરમાં આવી રીતે એકદમ નજીકથી રહી શકે છે. ગઈકાલ પર પ્રસંગ જાણ્યો દુર્લભજીનો રાજકોટમાં, બાપા કે તું અમારો છે અને તારું ઘર અમારું છે. આવા સંબંધથી બાપા કહે છે કે આવા જ્યારે પોતે વ્યાપક દ્રષ્ટિથી પામ્યા હોય, વ્યાપક દ્રષ્ટિને પામ્યા હોય, તો આપણા સામાન્ય ઘરને પણ પોતાનું ઘર માને છે. જેને અનંત કોટી બ્રહ્માંડ પણ નજરમાં ના હોતા હોય, એ પુરુષને આપણું પોતાનું એમનું આપણું ઘર એ પોતાનું માનીશ. સાંઈ બાપાને ખબર છે કે ઘર એવી વસ્તુ છે ને, એ બહુ જ આપણા જીવ સાથે જોડાયેલું છે. આગળ પણ વાત કરી હતી કે હરિભક્તો માટે એક ઘર બંધાઈ જાય એટલે અર્ધી જીત થઈ ગઈ. કારણ કે આખી જિંદગી જે પણ કંઈ કમાણી હોય એ ઘર માટે વાપરે, કે હવે આપણું કંઈક સ્થાન થઈ ગયું. અને ઘર એક વસ્તુ છે ને, કે બધા જ ઘરના સભ્ય ત્યાં એકત્રિત થાય, એ પોતાનું મનાય કે અમારું એક સ્થાન છે. અને એની ફેમિલી એટમોસ્ફિયર કંઈક જુદું જ હોય છે ઘરમાં. એની આગળ છેલ્લા પર વાત કરવાનું છે આ બંધુના અંતમાં, કે ઘરનું જે આખું વાતાવરણ છે કંઈક જુદું જ હોય છે. સાંઈ બાપા પણ આ જાણે છે, અને એટલા માટે આપણે જ જાણે એમના ઘરના સભ્ય હોય એમ માનીને આપણું ઘર પણ એ પોતાનું માને છે. સ્વામી બાપા આપણા ઘરમાં પણ કેટલો રસ લે છે, જાણે કે પોતાનું જ ઘર હોય. એવી રીતે ઘર આપણું બંધાયું ના હોય, હજી પ્લાન હોય, એના માટે પણ સ્વામી બાપા પ્લાન એમાં રસ લે, કે તમારું ઘર ક્યાં બાંધવાનું છે, કઈ દિશામાં આવશે, એનો ઢાળ કેવો રાખશો, કૂવો ક્યાં તમારે બાંધવાનો છે, એ પણ સ્વામી રસ લે. એને પૂજન વિધિમાં પણ રસ લે, કે હવે એનું ખાતમુહૂર્ત ત્યાં ક્યાં કરશું, એનો પ્રસાદ પ્રવેશ ક્યારે છે, મુહૂર્ત બધું જોઈ આપે, ઘરમાં પણ તમે પ્રવેશ કરવા માટે શીફળ પણ આપે. દરેક સ્ટેજમાં બાંધકામથી માંડીને છેટ કદાચ વેચવાનું થાય ત્યાં સુધી બાપા એનો એમાં રસ લે. એવા પણ કેટલાક પ્રશ્નો કહીએ સ્વામી બાપા, જાણે આપણું ઘર પોતાનું જ હોય એવી રીતે રસ લે. 2004 જ સ્વામી બાપા અહીંયા મુંબઈ હતા, જાન્યુઆરીમાં જોડી પર્વ પછી. એમાં એકવાર સાંજે બાપા 5:30-1 વાગે નાઈને પરવાડ્યા અને બેઠા, અને અચાનક બાપાએ ડીસી સ્વામીને બોલાવ્યા, ધર્મચરણ સ્વામીને, અને કીધું કે પેલા સાહેબનું આપણે પેલું કંઈક વિધિ કરવા તેમને ક્યાં ગયા સાહેબ? અરવિંદભાઈ સાહેબ આપણા નૈરોબીના ચુસ્ત હરિભક્ત, આપણા જે ભક્તિનંદન સ્વામી છે અને નિરન મુક્ત સ્વામી, એમના પુરાશ્રમના ભાઈ, હવે એમના નવા ઘર માટે એમનું ઈંટનું પૂજન કરવાનું હતું, પેલા વાસ્તુ પૂજન. એને એમને બાપાને કહી રાખ્યું હતું કે બાપા આપણે આજે વિધિ કરાવશું. બાપા કે ભલે, પણ અરવિંદભાઈ કંઈ દેખાય નહીં, ખબર નહીં કંઈક મોડા પડે છે, શું થયું હશે. એટલે બાપાએ ડિસિઝન કીધું કે પેલા અરવિંદભાઈ સાહેબ આવવાના તને કેમ શું થયું, કે ઈંટ બધી આવી ગઈ કે નહીં?
અને કે પૂજન વિધિ કોણ કરાવશે? પૂજા તો આવી ગયો, થાળી આવી ગઈ, બાબા એક એક વસ્તુ બધી ગણાવી. ડીસી સ્વામી કહ્યું તપાસ કરું છું. ડીસી સ્વામી બધી ઈંટ ને બધું વ્યવસ્થા બધી ભેગી કરી નાખી, પૂજા પણ આવી ગયો, ત્યાં સંતે પણ બોલાવી દીધા, વિદ્યાવત્સલ સ્વામી એ હાજર પણ થઈ ગયા પૂજન વિધિ માટે. બધા સંતન થયું કે બધી વ્યવસ્થા તૈયાર થઈ ગઈ છે, હવે અરવિંદભાઈ આવે એટલે વાત, પૂજા આપણે શરૂ કરશું. બાપાને કોણ જાણે કેમ ઉતાવળ હશે કે શું, બાપા કે ચાલો આપણે વિધિ શરૂ કરીએ, બીજું કોઈ જ નહીં. આ બાજુ બાપાએ કોઠારી સામે બોલાવી લીધા, એક બાજુ કોઠારી સ્વામી અને એક બાજુ બાપા, અને વિદ્યાવત્સલ સ્વામી પૂજન વિધિ શરૂ કર્યું. આખો વિધિ પૂરો થઈ ગયો કળશ પૂજન સહિત. પછી ત્યાં ચોકીમાં બાપાએ ત્યાં કળશ પણ રાખ્યું, ઈટ પણ પૂજન લીધે, પૂજાયેલી જે ઈટ હતી એ પણ ત્યાં રાખી. બાપા રાહ જોઈ કે અરવિંદભાઈ ક્યારે આવે છે, ક્યારે આવશે. બાપા પછી પત્ર લેખન કરતા થઈ ગયા. ત્યાર પછી સભામાં જવાનું પણ મોડું થતું હતું. અરવિંદભાઈ આવ્યા અને બે દીકરા સાથે. સંતોએ વાત કરી કે બાપાએ તમારી બહુ રાહ જોઈ, તમારી વતી તમારા પૂજન વિધિ પણ થઈ ગઈ. બાપા એ વખતે અરવિંદભાઈને કહે છે કે અમે તમારા યજમાન બન્યા. જાણે પોતાનું જ ઘર હોય અને પોતાના નવા ઘર માટે કેવો ઉત્સાહે કે ચલો હું વિધિ કરાવું. બાપા એટલે એમાં વચ્ચે તો પેલા વિદ્યાવત્સલ સ્વામી થોડીક ઉતાવળ કરતા હતા કે બાપાને સભામાં જવાનું હતું. બાપા એમને પણ કીધું કે શાંતિ રાખ, શાંતિથી આપણે પૂજન વિધિ કરવી છે. પછી તો અરવિંદભાઈ સાહેબ આવ્યા, પછી એમને સમજાવ્યું કે આવી તમે પૂજન વિધિ કરી છે, ક્યાં તમારે આ કઈ દિશામાં ખાતમુહૂર્ત કરવું, કઈ રીતે આખું બાંધકામ કરવું, એની વિગતે વાત સમજાવી. પછી બાપા ત્યાંથી સભામાં જવા માટે નીકળ્યા. જાણે પોતાનું જ ઘર હોય એવી જ બાપા પોતે ત્યાં વર્ત્યા. કદાચ તો નવું ઘર બાંધવાય ત્યારે આપણે આવું થાય, કદાચ નવું ઘર જૂનું ઘર કંઈક લેવાનું હોય ત્યારે પણ બાપા એટલો જ રસ લે. બહુ જૂનો પ્રસંગ છે, લગભગ 70 કે 80 ના દાયકાનો પ્રસંગ હશે. બાપા રાજકોટમાં હતા, એમાં સુરેન્દ્રસિંહ સાથે વાત નીકળી. અને સુરેન્દ્રસિંહ કહે બાપામાં એક નવું ઘર મારે લેવું છે, મેં આ જોઈ રાખ્યું. બાપા કે ક્યાં છે? કે અહીંયા સામે જ છે. એટલે બાપુએ વાત કરી કે બાપા આ જગ્યાએ ઘર છે, કંઈક એડ્રેસ આપ્યું. એટલે બાપાને કીધું કે આપ તો પધારો, દ્રષ્ટિ કરો તો મને ખબર પડે કે લેવું કે નહીં. બાપાએ પૂછ્યું કે કેટલા શું ભાવ છે, ભાવ કીધો. બાપા કે અત્યારે તો કંઈ નહીં મેળ પડે, અત્યારે સભાનું બધું આયોજન ચાલે છે, બધું કંઈક મેળ પડશે જઈ આવશું કંઈક. બાપાએ મનમાં રાખેલું કે સુરેન્દ્રસિંહને નવું ઘર લેવું છે એ આપણે જોવા જવાનું છે. અને અચાનક કંઈક રસ્તામાં આવ્યું કે ના આવ્યું, બાપા ત્યાં સ્પેશિયલી સુરેન્દ્રસિંહ સાથે નહોતા, પાછા હાજર નહોતા, છતાં પણ બાપા એ પેલા ઘરમાં જાય છે જે એડ્રેસ આપેલું. એ બાપાને યાદ હતું, એડ્રેસ પણ યાદ રહ્યું કે આ ઘર સુરેન્દ્રસિંહને લેવું છે. હવે એ જગ્યાએ તો પેલા ઘર માલિક રહેતા હતા જ, છતાં પણ બાપા અંદર ઘૂસી ગયા સીધા ડાયરેક્ટ. અને પેલા ઘર માલિકને કહે છે કે તમારું ઘર અમે જોવા માટે, તમારું ઘર અમે જોવા માટે આવ્યા છે, અમારા ભગત એક છે એના ઘર તમારું લેવું છે તો અમે થોડુંક કામ જોઈ લે. બાપાએ એક એક રૂમમાં પગલાં કર્યા. હજી હરિભક્તો જોવા રહેવા આવ્યા જ નથી, જોવા માટે આવ્યા કે આ સુરેન્દ્રસિંહ લેવા જેવું છે કે નહીં. ઉપર નીચે બધે આખું ઘર ફર્યા, બધી લાઇટો જોઈ, પંખા જોયા, ફર્નિચર છે, પૂછ્યું કે ફર્નિચર સાથે વેચવાનું છે કે એકલું વેચવાનું છે. બધા દિવાલ કંઈ ક્રેક નથી પડી, એ ટુ ઝેડ ડંકી, આગળ ચોકમાં ડંકી હતી, બાપાએ ડંકી પણ હાથ ફેર્યો કે પાણી આવે છે કે નહીં, ટાંકી કેટલી છે, બધું પૂછ્યું. અને પછી જ્યારે સુરેન્દ્રસિંહને સાંજે કંઈ સભા મળ્યા, બાપાએ દૂરથી બોલાવ્યા કે બાપુ તમારું ઘર જોઈ લીધું, બરાબર છે, ભાવ પણ બરાબર છે, લઈ લેજો. એમ કરીને ખરી ભક્તોનું નવું ઘર લેવું કે ના લેવું એના માટે બાપાએ આટલો રસ એમને લીધો. ક્યારેક વેચવાનો વાર આવે તો પણ બાપા સામેથી એમાં પણ રસ લેતા હોય છે. બાપા 98 સાલમાં ત્યાં વેસ્ટચેસ્ટરમાં વિશ્રામ લીલા એમને કરેલી, એટલે જે હૃદયના બાયપાસ પછી બાપા જે ત્યાં ભરતભાઈના ઘરે રહ્યા 3 મહિના. હવે આવું પ્રસાદીનું ઘર, એનો પણ આખો ઇતિહાસ કે કેવી રીતે આખું ઘર એ ભરતભાઈ લીધું. બાપાએ તો એમની તો ઈચ્છા જ નથી, પણ મને લાગે 94 સાલમાં બાપા ત્યાંથી પસાર થતા હતા, ત્યાં બાપાએ પુષ્પવૃષ્ટિ કરેલી. અને બાપાએ કીધેલું ભરતભાઈને કે અમારે તમારા ઘરે રહેવા આવવું છે 94 સાલમાં. એની પહેલાંનો પણ પ્રસંગ, એના પછીનો પ્રસંગ છે. બાબા જ્યારે 98માં પરદેશ જવાના હતા, એ પહેલાં ઠાકોર કાકા આપણા જૂના કાઉન્સિલ વિભાગના બહુ જ આજીવન સેવક, એ બાબા સાથે આવવાના હતા પરદેશમાં. સીસી ન્યુયોર્કના એમના ભાઈનું ઘર છે ને ભરતભાઈનું, ત્યાં વેસ્ટેસમાં આપણે મળશું, ત્યાં હું રહેવાનું છું. બાપાએ અગાઉથી નક્કી, અંતર્યામી અગાઉથી નક્કી કરી રાખેલું. ઠાકોર કાકાને મેં કીધું કે હું વેસ્ટેસમાં ત્યાં રહેવાનું છું, ત્યાં આપણે મળશું. એ વખતે કોઈ અનસાર જ નહીં કે બાપાનો બાયપાસ થશે, એન્જિયોપ્લાસ્ટીની પણ કંઈક ચિહ્નો નહોતા. પણ બાપાએ અગાઉથી ત્યાં નક્કી કરી રાખ્યું છે મારે અહીંયા રહેવું છે, હરિભક્તોના ભાવ પૂરા કરવા છે. 3 મહિના સુધી બાપા ત્યાં એ ઘરમાં રહ્યા, રોજ વોકિંગ કરે, પૂજા કરે, સભા કરે, હરિભક્તો ત્યાં કર્યા, ઉત્સવો કર્યા, હિંડોળ ઉત્સવ કર્યા, ત્યાં કીર્તન આરાધના થઈ, અનેક અનેક સ્મૃતિ ત્યાં એમના પેલા એમના ફાધરને આપી, પેલા યોગીને આપી, કેટલા બધા હરિભક્તોની મીટિંગો થઈ,
શિકાગો શિલા મંદિરનો જે શિલાન્યાસ વિધિ પણ બાપાએ ત્યાં કર્યો, કેટલા ત્યાં વિડીયો દ્વારા પણ દર્શન આશીર્વાદ આપ્યા, અનેક સ્મૃતિઓ ત્યાં આપી, ત્યાં ઠાકોરજી પણ આપ્યા, નાના ઘનશ્યામ પ્રભુ લાલજી પણ ત્યાં આપ્યા. અને પછી બાપા જ્યારે નીકળે છે ત્યારે બાપાએ કહેતા ગયા કે ઘર વેચી નાખજો. પહેલાં હરિભક્તનું તો મન માને જ નહીં, પણ બે જણા અને દાદા અને નાનું છોકરું, તો એ લોકો કે આટલું મોટું ઘર એ લોકોને આમ પોસાયું જ નહોતું, પણ બાપાએ ખાસ બળ જબડી કરીને એ લોકો પાસે લેવડાવ્યું, બનાવડાવ્યું ઘર. એમને ખબર હતી કે મારે અહીંયા આવીને સંતો સાથે રહેવાનું છે, પણ હવે સંતો નીકળી ગયા, સ્વામી નીકળી ગયા, બાપાનું કામ પૂરું થઈ ગયું. બાપાએ પત્રો, બાપા જ્યારે નૈરોબી પધારેલા ત્યારે એમની છોકરીનો પત્ર આવ્યો હતો, અને બાપાને ખાસ વિનંતી કરી બાપા કે તમારે અમે જ્યાં જ્યાં જે પણ કંઈ રૂમમાં જાય છે તમારે દરેક જગ્યાએ તમારી સ્મૃતિ થાય છે. તો આપણે વિનંતી કરી, આપે કીધું કે વેચી નાખું, પણ હવે કેવી રીતે વેચાય? બાપા કે સ્મૃતિ એ આપણે સાથે લઈને જવું છે, તમને ઠાકોરજી આપ્યા છે એ જ પ્રસાદીના છે, તમે જે ઘરમાં જશો એ પ્રસાદીનું ઘર આખું થઈ જશે, પણ ઘર તમને પોસાય નથી, તમે ઘર વેચી નાખો. બાપા એક હરિભક્તોના ઘર વેચવા માટે પણ એટલો જ રસ દીધો કે હવે તમને ઘર પોસાય નથી એ પણ તમે વેચી નાખો. કદાચ ઘરમાં તો આપણે આવી જઈએ, ઘરમાં આપણે રહીએ પણ ખરા, પણ ક્યારેક ઘરમાં જ્યારે પ્રશ્ન થાય ત્યારે પણ બાપા એટલો જ રસ લેતા હોય, કારણ કે કદાચ ઘર બાંધ્યા પછી પણ ભાંગી જતું હોય, અંદરથી ભાંગી જાય ને, સંબંધો ભાંગી જાય, અંતરમાં દિવાલ તો હોય પણ હૃદય વચ્ચે દિવાલ પડી જાય, એમાં પણ જાણે સાંઈ બાપા પોતાનું જ ઘર હોય એમ માનીને આપણા ઘરમાં રસ લેતા હોય છે. આવા તો અઢળક પ્રસંગો છે કે હરિભક્તોના ઘરના જે ઝઘડાઓ એના સમાધાન બાપાએ બહુ જ ધીરજથી શ્રદ્ધાથી આપ્યો હોય, કલાકો ને કલાકો પસાર થયા હોય અમુક કરતા, અમુક અમુક તો આખી નહીં.

કહેવામાં વાંધો નથી. પ્રાગજીભાઈ સાસી માર્ગના અને યોગીજ માર્ગના વખતના બહુ જ નિષ્ઠાવાન હરિભક્તો, ખૂબ સેવા કરેલી એમને, સ્વામી સાથે પણ ખૂબ જ હેત. એમને બે પત્ની થકી બે પુત્ર થયા હતા, એક જયંતિભાઈ અને બીજા ઘનશ્યામભાઈ. પણ હવે આ બે પુત્ર વચ્ચે ખબર ને એવી કંઈક આંટી પડી ગઈ કે મિલકત બાબતમાં સખત ઝઘડો શરૂ થઈ ગયો. એટલો બધો ઝઘડો, વર્ષોથી ઝઘડો ચાલે, અને પરિસ્થિતિ કેવી સર્જાની, અને એ લોકોનું જે ઘર હતું ને, ઘરની વચ્ચે બરાબર દીવાલ, અને ઉપર મેડી જે હતી એ પાછું કોમન, અને બે બાજુથી દાદરા જુદા જુદા, અને પેલો જે આ બાજુ દાદરો ઉતરે તો પેલો આ બાજુ ઉતરે, પેલો આ બાજુ ચડે તો બીજા આ બાજુ, ભેગા ના થવાનું. અને બેરાઓમાં પણ સખત આ ઝઘડાનું આખું વેરજેનનું વાતાવરણ બધું બંધાઈ ગયું. બન્યું હતું શું પાછું, કે જે બાપદાદા જે મિલકત બધી મૂકી ગયા હતા, એમાં તિજોરીમાં બધી મિલકત હતી, જે પણ કંઈ વસ્તુ હતી એ લોકોની તિજોરીમાં, તિજોરી એકના એક ઘરના ભાઈના, તિજોરી એક ભાઈના ઘરમાં, અને તિજોરીની ચાવી બીજા ઘરના બીજા ભાઈ પાસે. એટલે હવે તો કોઈનું ના રહ્યું, તિજોરી મોટી એક ભાઈના ઘર, પણ ચાવી વગર કરું શું, ચાવી બીજા ભાઈના ઘરમાં. એટલે વર્ષોથી આ પ્રસંગ, અને યોગી પણ ખુદ પ્રયત્ન કર્યો, યોગી પણ ત્યાં પધારેલા. એકવાર તો બે રાત રોકાયા હતા ખાસ આ પ્રાગજીભાઈના ઘરે, એમાં એ વખતે નિર્ગુણ સ્વામી પણ ભેગા હતા. 3 દિવસની પારાયણ પણ કરેલી નિર્ગુણ સ્વામી ત્યાં રહીને, અને ત્યાં એ વખતે તો અક્ષત સ્વરૂપ સ્વામી ને પ્રમુખ સ્વામી પણ એ વખતે નવા નવા ત્યાં ભેગા હતા, પણ યોગી બાપાના પણ ત્યાં પ્રયત્ન નિષ્ફળ ગયા હતા. એટલું બધું આમ સજ્જડ આખું આટી એ લોકોને પડી ગઈ હતી. પણ પછી બાપાએ નક્કી કર્યું કે ગમે તેમ કરીને આ ઘર એટલું બધું હદે પહોંચી ગયું કે આખું કુટુંબ છિન્નભિન્ન થઈ જાય એવું થયું, એવું થયું હતું. બાપાએ નક્કી કર્યું કે ગમે તેમ કરીને આ ઘરના ઝઘડા આપણે આવે સમાધાન લાવી જ દેવું છે. એકવાર બાપા ત્યાં ગયા, મણિભાઈ સલાટ પણ ભેગા હતા, હકાબાબુ ભેગા હતા, અક્ષરસ્વામી પણ ભેગા હતા એ વખતે, અને બાપાએ નક્કી કર્યું કે આ વખતે તો સમાધાન કરવું જ છે. ત્યાં ગયા સવારના 9 વાગ્યાના બેઠા મેડી ઉપર, ઉપર વચ્ચે જ બેઠા કોમન ગ્રાઉન્ડમાં, અને આ પક્ષમાં એક ભાઈ અને બીજા પક્ષમાં બીજા ભાઈ. બાપાએ 9 વાગ્યાનું શરૂ કર્યું નિગોશિએશન્સ, રાઉન્ડ ધ ટેબલ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ શરૂ કરી બાપાએ, અને ચાલ્યું ચાલ્યું ચાલ્યું ચાલ્યું 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યા દેવસ્વામી નીચેથી બોલાવે, રસોઈ થઈ ગઈ છે, ઠંડી પડી ગઈ, તમે આવો જમવા માટે. બાપા જમવાનું નામ ના લે, 2:30, 3, 3:30 થઈ ગયા બાપા હજી ત્યાં ને ત્યાં. ક્યારેક પછી તો પેલા હરિભક્તો જ ભૂખ્યા હતા બિચારા, પેલા હરિભક્તો કે સ્વામી સ્વામીને જમે તમને જમાડી દો. દેવસ્વામીએ પછી 3:30 વાગે હરિભક્તોને જમાડ્યા, પણ પેલા હરિભક્તો જે બે પક્ષના એ લોકો વારાફરતી જમી ગયા, એ લોકો વારાફરતી જમી ગયા. બાપા એકને સમજાવે પેલો જમી આવે, આનું પતે પછી કે સ્વામી આટલી મને શરત માન્ય છે, પેલા આને સમજાય કે ચાલ હા આટલી શરતને માની કે નહીં આટલું નહીં આટલું, પછી આને બોલાય કે આટલું તને માની છે કે નહીં આટલું નહીં આટલું. એમ કરતા કરતા બાપા 9:30 બેઠાલા રાત્રે 8 વાગ્યા સુધી ખાધા પીધા વગર સ્વામી બાપા આ બે હરિભક્તોના ભાઈઓના પ્રશ્ન હલ કરવા માટે. પછી તો ઘરના બેરાઓ થાકી ગયા, એ લોકો અંદર અંદર પછી સમજૂતી કરી લીધી, આ લોકો પુરુષો તો માન્યા જ નહીં, પેલા બહેનો પછી માની લીધું. એ લોકો અંદર અંદર કીધું કે પ્રમુખ સ્વામી આપણા માટે ભૂખ્યા રહ્યા છે. પછી જે ઘરના જે ઘરમાં ચાવી હતી ને, એ બેને ચાવીનો જોડો લઈને ઉપર ફેંક્યો મેડી ઉપર, અને બાપાને પાસે બરાબર આવ્યો. પછી બે બંને તો પછી નીચેથી કેવડાવ્યું કે હવે પ્રમુખ સ્વામી જે કે મંજૂર, પણ હવે આજે જ હવે હવે નિકાલ કાઢો, બસ પૂરું થઈ ગયો, હદ થઈ ગઈ. અને ત્યાંને ત્યાં બાપાએ પછી ચાવી લીધી, તિજોરી ખોલી, 21 વર્ષ પછી તિજોરી ખુલતી હતી. અને બાપાએ જે પણ કે મિલકત હતી, જે પણ કંઈ સોનું ઝવેરા જે પણ કંઈ હશે એનું ત્યાં કિંમત કઢાવ્યું, અને બધાની હાજરીમાં રાતોરાત જ બધું વહેંચણી કરી કે તને આ આપું તને આ આપું. માન્ય છે ને, નાનામાં નાની વસ્તુનું પણ અમુક તો આપણા શરમ હસુ આવે. આમ બે ભાગલા કરીને પણ બાપાએ બે ભાઈઓને પક્ષે વેચી નાખ્યું. એ વખતે પેલા બે ભાઈઓ બોલ્યા કે જો સ્વામી બાપા આ સમયે જો ભેગા વચ્ચે ના પડ્યા હોત ને, એકનું કંઈ સમાધાન થઈ જાત. આવી સખત આમ હદે એ સમાધાન એ પરિસ્થિતિ પહોંચી ગઈ હતી. બાપાએ આ પ્રસંગ આપણે આ વર્ષે યાદ કર્યો, 2004 સાલમાં આ જયંતિભાઈ છે પોતે એટલાન્ટા છે, બાપાને મળ્યા ત્યારે બાપાએ એટલાન્ટામાં જયંતિભાઈની વાત કરી કે આપણે બહુ તપ કર્યું તો નહીં એ દિવસે. આટલી હદે સવારના બેઠેલા, રાત્રે તો 8 વાગે પેલો પેલી બૈરાઓ પેલો ચાવીનો જોડો ત્યાં ફેંકે છે, કેટલી આમ 12 કલાક સુધી બાપા ખાધા પીધા વગર પોતાનું મનાવ્યું. ત્યારે ને પોતાનું જ ઘર હોય જ્યારે આવું મનાય હોય ત્યારે બાપા આવી રીતે રસપૂર્વક સમાધાન આપી શકતા હોય છે. બાપા આ તો કંઈક મોટો પ્રસંગ છે, પણ નાના નાની નાની વસ્તુમાં બાપા કહે છે કાં તો અમારું ઘર છે, અમને આવું તમને ના આવશે અમને શરમ આવે, એવું બાપા બોલતા હોય છે. સારંગમાં બાપા હતા 2002 સાલમાં,
એ વખતે એક સુરત નારી પકતા મૂળ તો તાજપુરના જ.

0: એ ભાઈ બાપા પાસે આવ્યા એમને બે દીકરા સાથે. બાપાએ તરત જોયું, બાપા તો એકદમ એમનું ઓબ્ઝર્વેશન બહુ પાવરફુલ હોય છે, મોઢું જોઈ લીધું, દાંત જોઈ લીધા કે આ ભાઈને વ્યસન લાગે છે. બીજો અને ત્રીજો જ પ્રશ્ન કે શું વ્યસન છે. પેલા ભાઈનું નામ ઈશ્વરભાઈ. પેલા ભાઈ કે સ્વામી ગુટકાનું વ્યસન છે. બાપા તરત જ બોલે છે, બાપા શું વાક્ય બોલે છે કે આપણા ઘરમાં આવું વ્યસન ચાલે. કેવી આત્મહત્યા, આત્મીયતા, આપણા ઘરમાં આવું વ્યસન ચાલે. બાજુમાં સંતો બધા કે સ્વામી આપણું ઘર એટલે. બાપાએ તરત ત્યાં ગણાવ્યું કે એમના દાદાના દાદાના વખતનો સત્સંગ છે, કે બધાને ઓળખું છું. બાપા કે ઈશ્વરભાઈ, ઈશ્વરભાઈ હગર જીવરાજ, જીવરાજ નથુ માધા, માધાભાઈના વખતનો આ સત્સંગ છે. બાપા કે શાસ્ત્રીબાના વખતે આખા કુટુંબને જાણું છું, અમારું કુટુંબ છે, કે આપણા ઘરમાં આવું વ્યસન ચાલે. એમ કહીને સાંઈ બાપાએ પછી પેલા છોકરાને કીધું કે જો તારા પપ્પા આવી રીતે જો વ્યસન કરતા હોય તો મને આવીને તારે કહી જવું. તારા પપ્પા વ્યસન કરતા હોય તો મને આવીને તારે કહી જવું, હું એ લોકોને ફરી છોડાવીશ. આવી રીતે પોતાનું ઘર હોય એમ માનીને આવા હરિભક્તોની સાથે આવી આત્મીયતાથી પોતે જોડાયેલા છે. હવે વ્યસન મુક્તિના પણ કેટલાય પ્રસંગો છે કે બાપાએ સામે ચાલીને આખું ઘરને સુધાર્યું હોય, આખું જ્યારે ઘર આમ પાયમાલ થઈ જવાનું હોય. ભાદરનો એક પ્રસંગ છે, એ જ અરસામાં બાપા સારંગપુરી પછી ત્યાં ભાદરા ગયા હતા અને એ ગામના જે બે ખેડૂતો બાપાના ઉતારાના બાળના ગરૂભા હતા. એક તો કેવો હતો, એના જેનું વર્ણન કરવામાં આવે છે કે એકદમ કાળો હતો, દુર્બળ હતો, એના કપડાં પણ સાવ લગર બગર, આંખો પણ ફીકી પડી ગયેલી, આમ ઊંડી ઉતરી ગયેલી, અને હોઠ પણ કાળા પડી ગયા, એકદમ વૃક્ષ અકુશરી થઈ ગયું હતું. એક આવો હતો અને બાજુમાં બીજો જ શરીર બહુ સ્વચ્છ હતો, બહુ શુદ્ધ હતો, બહુ એકદમ સ્વસ્થ હતો. આ બે ભાઈઓ બેઠા હતા, ઊભા હતા. લેક યુવકે ઓળખાણ આપી કે સ્વામી આજે પેલો સાવ પેલો છોકરો છે ને જેનો કંઈક હેલ બહુ સાવ બેહાલ હતો, કે એના ઘરમાં 80,000 રૂપિયાનું વ્યસન દર વર્ષે થાય છે. 80,000 રૂપિયાનું. બાપાને તો મનાયું જ નહીં કે આ શું વાત કરે છે. પછી ના પપ્પાને બોલાવે છે. બાપા કે કેટલા રૂપિયા, સોરી એની જ વાત કરીશ પહેલાં તો, કે કેટલા રૂપિયાનું. તો પેલો ભાઈ કે સ્વામી 80,000 રૂપિયા. જેને કે આમ કંઈક ઘીસા પર નથી, 80,000. બાપા કે 80,000 રૂપિયા. આમ આશ્ચર્ય વ્યક્ત કરે છે એમને. બાપા કે 80,000 રૂપિયા. પેલો વ્યસની કહે છે કે સ્વામી તો થાય જ ને, હવે થાય ને, ઘરમાં 4-5 જણા વ્યસન કરતા હોય તો થાય, એમાં ક્યાં મોટી વાત છે. બાપાને એનાથી વધારે આશ્ચર્ય થયું કે આને કંઈ આશ્ચર્ય થતું નથી. એનું આશ્ચર્ય હતું કે 80,000 રૂપિયા થપન, અને કંઈક આ મનમાં થટકાટ થતો નથી. બાપા કે બાપાજી પ્રેમથી આખી એમની જે રૂટીનનું જે મેટર છે વ્યસન મુક્તિનું આખું શરૂ કર્યું. આર્થિક માટે જે લાભ થતો હોય, આર્થિક જે ગેરલાભ થતો હોય, શારીરિક ગેરલાભ થતો હોય, કૌટુંબિક ગેરલાભ થતો હોય, એ બરબાદી જે થતી હોય બધી જ બાપાએ ત્યાં વર્ણવી. અને પછી બાપા કહે છે કે તમારા સાડો, એમને બાજુમાં જે પેલા ભાઈ હતો એનો સાડો હતો, કે તમારો સાડો જો, એનું શરીર કેવું સારું છે, તમારું શરીર જો એ કેવું થઈ ગયું છે, કે તમારું શરીર જો અને એનું શરીર જો, એના કપડાં જો, તમારા સબ કપડાં જો. એમ કરીને બાપાએ એના ઘર ઉપર વાત કરી કે એનું ઘર કેવું સુંદર છે, કે આપણું ઘર કેવું છે, હવે કે આપણું ઘર કેવું થઈ ગયું છે. પેલો સ્વામીની બોલે કે સ્વામી તો હોય જ ને, હવે 80,000 રૂપિયા થાત જતા હોય તો પછી ઘરમાં આપણે કઈ રીતે વાપરી શકીએ. હજી પેલો પોતાની દલીલ ચાલુ જ રાખે છે. બાપા કે આજે તમે નિયમ લો. બાપા એકદમ કડક થઈ ગયા, નિયમ લો આજથી બંધ. પેલા ભાઈ કે સ્વામી તો ધીરે ધીરે એક દીમાં ના થાય, કઈ એક દિવસમાં કઈ ના મુકાય. બાપા કઈ સમજી રાખ, ક્યારે ધીરે ધીરે વ્યસન મુકાય નહીં, ઝાટકે જ મુકાય. એટલે આજે નક્કી કરે, આજે તો છોડવું જ છે. બોલો તો સમજે જ નહીં. બાજુમાં ધક્કુસ્વામી કે ધીરે ધીરે પણ કે ક્યારે આમ 6 મહિને મુકાય એમ છે. બાપા કે ભાઈ કે ધીરે ધીરે મુકાશે, હજી 6 મહિનામાં પછી વચનબદ્ધ નથી થતો. બાપા કે 6 મહિનામાં જાય કે નહીં, તો કે જાય હવે ધીરે ધીરે. બાપા કે 6 મહિનામાં તમે ધીરે હારી ગયા છો, ભલા આદમી, કે આપણી લાજ તમે થોડીક બળ તો રાખો, હિંમતની વાત તો કરો તમે. બાપા એમ કહીને ફરી આખી વાત રિપીટ કરે છે બધી જ, આર્થિક બરબાદી જે થાય છે, શારીરિક બરબાદી થાય છે, કૌટુંબિક બરબાદી થાય છે. બાપા કે આપણું ઘર જો કેવું થઈ ગયું છે ઘર. બાપાએ એક ને એક ફરી કરી. પેલા ભાઈ તો માન્યા ના માને જતા રહ્યા. બાપાએ પછી એના જે 3 દીકરા છે એને બોલાવી, વ્યક્તિગત આખો ઇન્ટરવ્યૂ લીધો, અને પછી એ લોકો પાસે મુકાવ્યો અને કીધું કે આપણા ઘરમાં આવું શોભે નહીં. કોઈ પોતાના ઘરમાં આવી બરબાદી થતી હોય કઈ રીતે સાખી લેવાય. બાપાએ જાણે પોતાનું જ ઘર હોય એવી રીતે ત્યાં યુવકોને પણ એવી રીતે સમજાવ્યું. એવો જ બીજો પ્રસંગ ભાદરામાંથી બીજે જ દિવસે, એ વખતે બાપાએ કંઈક વિષ્ણુમુક્તિ અભિયાન શરૂ કર્યું હશે. આખા ગામના બધા માણસો ભેગા કર્યા બાપાએ. બાપા ત્યાં હરિભક્ત લાઈન ચાલતી હતી, એમાં એ લાઈનમાં એ દિવસે 20 જણાને બાપાએ વ્યસન મુક્ત કરેલા. એક ભાઈ આવ્યા કે હાથ, બાપાને હાથ ધર્યો, એટલે વાતમાં ને વાતમાં હાથ બાપાએ પકડ્યો. હાથમાં બધી રેખાઓ બધી ભૂસાઈ ગઈ હતી, કંઈક આમ ફંગસ જેવું થઈ ગયું હાથમાં. બાપા કે આ શું છે? પેલા ભાઈ કે સામે તમાકુ લે ને અને હાથમાં ચોડે એટલે આવું થાય. બાપા કે જો હાથમાં આવું થતું હોય તો અંદર કેવું થતું હશે? અને આ તર કેમ એકદમ ચોટદાર લાગી ગયો. એટલે પેલા હરિભક્તે ત્યાં ત્યાં વ્યસન મૂકી દીધું. એની સાથેની જે પણ કંઈ સંબંધીઓ હતા અને જે સગાવાલા સ્નેહીઓ હતા એને પણ બાપાએ પછી છોડાવ્યું. 20 હરિભક્તોની લાઈનમાં છોડાવ્યું. બાપા પછી મુલાકાત પછી બપોરે જમા બેઠા, જમતી વખતે ધકુ સ્વામી વાત કરી કે બાપા આપણે આંબા વાવવા છે અહીંયા ભાદરામાં. બાપા કે આ ભાદરામાં એક એક ઘર આંબા છે, એ લોકોને વ્યસન મુક્ત કરો, એ આપણા માટે કેરી આવી ગઈ. સમજો કે આ ગામમાં તમે આટલા બધા હરિભક્ત, આટલા બધા રહે છે આપણા હરિભક્તો, બધા વ્યસનની થઈ ગયા છે, એક એક ઘરને તમે વ્યસન મુક્ત કરાવો, એ આપણા માટે આંબો જ છે, એ જે વ્યસન મુક્ત આપણા માટે આપણા ઘરમાં કેરી આવી ગઈ. આવી રીતે સાંઈ બાપા પછી તો ત્યાં યુવક મંડળની પણ સભા થઈ, એમાં પણ બાપાએ આ જ વાત કરી નિયમ વ્યસન મુક્તિ. એમાં 18 જણ એક સાથે બીજાને વ્યસન મુક્ત કર્યા. આમ આવા પ્રસંગો દ્વારા વ્યસન મુક્ત કરીને પણ સાંઈ બાપા બતાવે છે કે તમે અમારા છો, આપણા ઘરમાં આવું ના શોભે. આવું તો સાંઈ બાપા આ પોતાનું ઘર માનીને પોતે પણ કેટલું સહન કરી લેતા હોય છે. ક્યારેક આપણું રાખવા માટે, આપણો પક્ષ રાખવા માટે સાંઈ બાપાને કંઈક કેટલી વાર નીચું જોવું પડતું હોય છે. જ્યારે પોતાનું ઘર હોય તો બાપા, આપણે પોતાનું ઘર તો આપણે એના માટે પક્ષ રાખીએ કે નહીં? કોઈક આક્ષેપ આવે અથવા તો કંઈક તકલીફ આવે તો તરત આપણે હાજર થઈ જાય અને એનો આપણે પક્ષ રાખીએ. એમ સાંઈ બાપાને પણ આપણું ઘર, આપણું કુટુંબ એ પોતાનું માનાયું છે, એટલે એના માટે પોતે પક્ષ રાખી શકે છે, ભલામણ પણ કરી શકે છે. છેલ્લે આપણે જોશું ક્યારેક તો પોતે પણ આમ આગળ આવીને ઊભા રહી જાય છે. સાંઈ બાપાએ હરિભક્તો માટે કેવા કેવા પ્રસંગોમાં ભલામણ કરી હોય, પક્ષ રાખ્યો હોય, એના પણ કેટલાક પ્રસંગો છે. આપણા સંસ્થાનો એક સામાન્ય ડ્રાઈવર જશુ એનું નામ, વર્ષોથી મંદિરમાં સેવા કરતો હતો, પણ પછી એને થયું કે એને લગ્ન થયા. હવે લગ્ન થયા એટલે જવાબદારી વધી ગઈ. એને થયું કે જે કદાચ કોઈક સરકારી નોકરી મને મળી જાય તો આપણે થોડાક પગ ઉપર સ્થિર થઈ શકીએ અને આપણે જે હવે કુટુંબ થશે, આખું ઘર એ વસાવવાનું છે, તેના માટે કંઈક આપણે સદ્ધર થઈએ. વર્ષોથી મંદિરમાં સેવા કરેલી એટલે બાપાએ એક ભલામણનો પત્ર લખ્યો સંતો ઉપર, બ્રહ્મપ્રકાશ સ્વામી ઉપર, કે આ હરિભક્ત છે એને સરકારમાં નોકરી આપણે અપાવવાની છે. હવે સામાન્ય ડ્રાઈવર કંઈ મોટો શેઠ હોય, આપણે કદાચ કંઈક એનાથી આપણે કંઈક ફાયદો થવાનો બીજો, એવા કોઈ સ્વાર્થના સોદા નહીં, પણ એક સામાન્ય ડ્રાઈવર મંદિરમાં સેવા કરી છે ને બસ, એને પણ એક સરકારમાં નોકરી અપાવવા માટે એક સંતને પોતે પત્ર લખી શકે છે. બાપા અમદાવાદમાં હતા એ વખતે, એક આપણા અમેરિકાના હરિભક્ત સુરેશભાઈ જોશી, એમનું સુરતમાં એક ઘર હતું. એમાં એક પ્રશ્ન થયો હતો, એક ઘર અભાઈ રે અમેરિકામાં, પણ સુરતમાં આ ઘરમાં, આ જે ઘર છે સુરતનું, એમને ભાડે આપેલું UNI-ને, આપણે જે પત્રકારની સંસ્થા છે ભારતમાં, રિપોર્ટિંગ ન્યૂઝ માહિતી બધી આપે બધે, એ UNI વાળાએ એમનું ઘર ભાડે લીધેલું. પણ પછી ઘણા બધા મહિના પછી પણ પેલા હપ્તા ભરતા નહોતા, ભાડું આપતા નહોતા. એટલે આ સુરેશભાઈ બાપાને પત્ર લખ્યો કે મારે આનું શું કરવું, કે આ UNI મારું ઘરમાં રહે છે, બધું વ્યવસ્થા બધી ભોગવે છે, પણ ભાડું તો કંઈ આપતા નથી. એટલે બાપાએ તરત જ બ્રહ્મપ્રકાશને બોલાવ્યા અને કીધું કે તમારે આ કામ કરવું જ, આ નિવ્યાસીનો પ્રસંગ. એટલે બ્રહ્મપ્રકાશ સ્વામી કે સામે અત્યારે બાલ મહોત્સવ ચાલે છે, અત્યારે રાત દિવસ મને ચાલે બધા કાર્યક્રમને સંવાદ બધું કરવાનું, અત્યારે મને એક મિનિટનો પણ ટાઈમ નથી, 2 કલાક માન મને રાત્રે સુવા મળે છે, માટે આપણે બાલ મહોત્સવ પછી રાખીએ, કરીશ, વાંધો નહીં, ના નથી પાડતો, પણ બાલ મહોત્સવ પછી. બાપા કે ને કે 2 કલાક મને રાત્રે ઊંઘમાં મળે છે. બાપા કેટલું તો મળે છે ને? 2 કલાક તો મળે છે ને, માટે 5 મિનિટ પણ આજે કંઈ સાહેબ હોય એને બોલાવી લે, અહીંયા મારે મળવું છે, મારે જોબ લગતા ફાવે ને. એક હરિભક્તના નાના અમતા પ્રશ્ન માટે પણ બાપા છેઠ સાહેબને બોલાવવા માટે તૈયાર થઈ ગયા. કીધું 5 મિનિટ કાઢીને પણ પેલા હરિભક્ત, પેલા 5 મિનિટ કામ થવાનું જ નહોતું, બાપા પણ જાણતા હતા, પણ ઊંઘ હરામ કરીને પણ બાપા કહે છે કે તું પેલા સાહેબને બોલાવી લો, મારે હરિભક્તને જવાબ લખવો છે. બીજા હરિભક્ત ચિંતા કરે છે, મારે જવાબ લખવો છે કે તારું કામ થઈ ગયું. આવી રીતે પોતે ભલામણ માટે પણ હંમેશા હાજર હોય છે. એટલા મોટા મોટા માણસથી બાપા ભલામણ કરતા હોય છે, આપણા મુખવાર આપને શરમ આવે, આપણે એક અમદાવાદના હરિભક્ત ચિમિનભાઈ વાણંદ, સામાન્ય હરિભક્ત, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોતે લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા, નોકરી હતી, બહુ જ ભગવદી, અને એમનો નોકરી સેવાનો સમય પણ બધો જ સેવામાં પોતે કાર્યકર હતા, મંદિરમાં પ્રવૃત્તિમાં સંતો સાથે હંમેશા વિતાવે. હવે વર્ષો ચાલ્યા ગયા, પણ અંદરોઅંદરને કંઈક ઈર્ષ્યાના ભાવે પ્રગટ થયા હશે નોકરીમાં, તો કોઈક વિઘ્ન સંતોષીએ એમની બદલી કરાવી અને છેટ એમણે ફેંકી દીધા થાણગઢ દૂર. હવે આ જીવનમાં એકદમ મૂંઝવણ થઈ ગઈ, સત્સંગનો જીવ, સેવાનો જીવ, એટલે મંદિરમાં જ ફાવે, રોજ મંદિરમાં આવો, દર્શન કરે, સંતોને મળે, કથા વાર્તા કરે, પારાસભામાં જાય, નાની મોટી પ્રવૃત્તિ કરે, અને દૂર દેશમાં પોતે ફેંકાઈ ગયા. એટલે થયું કે હવે કેવી રીતે જીવી શકશું, કોઈ કથા વાર્તા નહીં, કોઈ સંતોનો યોગ નહીં, એટલે એકદમ મૂંઝાઈ ગયા. બાપાને પત્ર લખ્યો, સ્વામી આવી રીતે થયું છે, બદલી થઈ છે, કંઈક થાય તો પ્રાર્થના કરો. બાપાએ એ મનમાં એ રાખ્યું. એ વખતે બાપા સાઉથ ઇન્ડિયા હતા, સાઉથ ઇન્ડિયા વિચરણ કરતા કરતા બાપા અહીંયા 15-20 દિવસ પછી અટાદરા આવ્યા છે. એ વખતના સ્વાસ્થ્ય મંત્રી નવીનભાઈ હતા, એ બાપાને મળવા માટે આવે, સ્વાસ્થ્ય મંત્રી, હેલ્થ મિનિસ્ટર બાપાને મળવા આવે છે. એ વખતે બાપાને ચિમનભાઈ યાદ આવે છે અને હેલ્થ મિનિસ્ટરને ભલામણ કરે છે કે અમારા અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં એક લેબ ટેકનિશિયન છે, એની બદલી ખોટી રીતે થઈ છે, તમારી બદલી અટકાવવાની છે. બસ હેલ્થ મિનિસ્ટરને પણ એક સામાન્ય વાણંદ હરિભક્તની બદલી અટકાવવા માટે બાપા ભલામણ કરી શકે છે, કેટલા પોતાના મનાય હશે ત્યારે, જ્યારે એમ નહીં કે મારું સ્ટેટસ શું આવે. હેલ્થ મિનિસ્ટર મનવાના હોય, આપણે કેટલી મોટી મોટી હોસ્પિટલ છે, કરોડ રૂપિયાની આપણી હોસ્પિટલ બનાવી, એના માટે ભલામણ કરી કે આનું પાસ કરી નાખજો, આમ કરી નાખજો, આનું કંઈક આમ થઈ જાય તો સારું, નહીં. એક હરિભક્તની સામાન્ય નોકરીની બદલી અટકાવવા માટે ત્યાં બાપા ભલામણ કરે છે, આ પોતાના મનાય છે. પછી તો બાપા એ વાત તો થઈ ગઈ, સ્વામી કે પેલા ભાઈ કે સ્વામી થઈ જશે યાર, નાના કામ માટે તો ક્યાં. પછી બાપા ત્યાં આવે છે વિદ્યાનગર યુવા મહોત્સવમાં. યુવા મહોત્સવના છેલ્લા દિવસે 20,000 યુવકોને વ્યક્તિગત દર્શન બાપા આપી રહ્યા છે. એ લાઇનમાં ચિમનભાઈ આવે છે, 20,000 યુવકોમાં પણ ચિમનભાઈને ઓળખી જાય છે. પહેલાં તો પત્ર દ્વારા જ મળ્યા છે, ફેસ ટુ ફેસ તો વાત થઈ જ નથી, પત્ર દ્વારા મળેલા. એ પત્ર યાદ હતો ચિમનભાઈ, પેલા નવીનભાઈને પણ વાત તો કરેલી જ. બાપા જેને જ્યારે લાઇનમાં આ ચિમનભાઈ મળવા આવે છે, બાપા તરત એમને ઓળખી રાખે છે, હાથ પકડીને કહે છે, ચિમનભાઈ તમારું કામ થઈ ગયું છે. ચિમનભાઈ ઘરે પહોંચે છે વિદ્યાનગર પછી, તો એમના ઘરમાં પેલી બદલી રદ થઈ છે, એનો પરિપત્ર પણ આવી ગયો હતો. આટલી હદે બાપા ભલામણ કરી શકે છે. પોતાનું ક્યારેક નીચે પણ જોવાનું થાય, બાપા ત્યાં બોમ્બે માતા અને આપણા દિલીપભાઈ પાળાવાળા કોન્ટ્રાક્ટર મોટા, એમને તો કોન્ટ્રાક્ટરનો બિઝનેસ, એમાં એમને કામ થયું હતું ત્યાં ગોરખપુરી આશ્રમમાં, મુક્તાનંદ સ્વામીનો, મુક્તાન બાબાનો આશ્રમમાં. એ તો બહુ જૂના યોગ્ય બના પણ સંપર્કમાં એમના ગુરુ આવેલા નિત્યાનંદ બાબા, એમના ગુરુ, એમના શિષ્ય મુક્તાનંદ બાબા, એમના શિષ્ય બીજા નિત્યાનંદ મુનિ. આ મુક્તાનંદ બાબાના આશ્રમમાં આ દિલીપભાઈએ થોડું કોન્ટ્રાક્ટરનું કામ કરેલું, પણ પૈસા જ ચૂકવાયા નહોતા. હવે એમને તો કોન્ટ્રાક્ટર કેવું હોય, જેમ પૈસા આવતા જાય પેલું માન ખરીદતા જાય, અને માસમાં એમનો પેલો ખરીદવાની થાય, રેતી ને સિમેન્ટ ને બ્રિક્સ ના ને તેને બધું, અને એક બાજુ પેલો પોતાનો કોન્ટ્રાક્ટ ચાલુ, 2-3 ચાલુ જ હતા, અને પૈસાની થોડી ખેંચ પડી, કાંઈથી પૈસા મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું, મોટી રકમ હતી, લેવાની બાકી હતી, એટલે પૈસા હલવાઈ ગયા હતા. એટલે બાપાને વાત કરી કે બાપા આવી રીતે અહીંયા આપણે કામ કરેલું છે, પણ એ પૈસા જ ચૂકવામાં આવ્યા નથી, બહુ મોટી રકમ હતી પાછી. એવામાં જ મુંબઈમાં એમના જે મુક્તાન બાબાના આશ્રમના શિષ્ય નિત્યાનંદ મુનિ, એ પણ મુલાકાતે આવ્યા. મુલાકાતમાં તો એક ધર્મગુરુ બીજા ધર્મગુરુને મળે છે, કેવો પ્રોટોકોલ હોય, શિષ્ટાચાર કેવો હોય. બાપાએ બધો શિષ્ટાચારને એક બાજુ મૂકી અને તરત કહે છે કે અમારા ભગત છે પેલા દિલીપભાઈ, તમારા આશ્રમમાં કામ કર્યું છે, કેમ પૈસા ચૂકવા નથી, પૈસા આપી દેજો. હવે ધર્મગુરુ હોય, આપણે પોતાના જ આમ ભાઈબંધ હોય ને આમ, તો પણ આવી રીતે આપણે ના વાત કરી શકીએ કે બીજા કોઈક માટે, પણ બાપા પોતાના સમકક્ષ છે, એનો પણ એક પ્રોટોકોલ છે, એને પણ બાપાનું પણ એક સ્ટેટસ છે, સ્ટેટસ બેસીને 80 કે 83 મારા હરિભક્તો પહેલા, મારા હરિભક્ત તમારા ગામમાં તમારા ત્યાં કામ કર્યું છે અને પૈસા કેમ તમે ચૂકવા નથી. તરત બાપા ત્યાં પેલા નિદ્રકપણે પેલા ધર્મગુરુને પણ કહે, બાપા પેલા કહે છે હા સ્વામી કરી આપશો વાંધો નહીં. બાપા ત્યાં ગાંધીનગર, આ તો પણ બહુ જૂનો વર્ષો પહેલાંનો પ્રસંગ છે, ગાંધીનગર ખાલી એક નાની સભા કરીને બાપા તરત નીકળી જવાના હતા. એ વખતે રામચંદ્રભાઈ બારોટ, આપણે પેલો પ્રસંગ કીધો હતો ને, બે પ્રસંગ કીધા હતા, એક પેલો આઈસ્ક્રીમ બારો, બાપાને બાઈપાસ માટે એમને નિયમ લીધો કે હવે જિંદગીથી જિંદગીભર આપણે આઈસ્ક્રીમ ખાવો નથી, આઈસ્ક્રીમ બહુ પ્રિય હતું, યાદ છે ને પ્રસંગ, 70-80 રૂપિયા રિક્ષા ભાડું ખર્ચીને પણ પોતે આઈસ્ક્રીમ ખાવા માટે જાય. હવે અને પેલો બીજો પ્રસંગ, આંખના મોતિયાવાળો, મારી આંખ જાય પણ બાપાની આંખ બચી જાય, એ રામચંદ્ર બારોટના ઘરેથી બહુ જ ઊંડો સંકલ્પ કે બાપા આપણા ઘરે પધારે, પણ કોઈ શક્યતા નથી. ત્યાં એક નાની સભા કરી બાપા તરત જ નીકળી જવાના બીજા ગામમાં જવા માટે. બાપા અચાનક સભા ચાલુ હતી અને રામચંદ્ર બારોટને બોલાવે છે કે તું ઘરે જા, મારે નવાવું છે, તું તૈયારી કર બધી. બાપાને સંડાસ જવાનું થયું અચાનક, એટલે રામચંદ્ર બારોટને કહે છે કે તું ઘરે જા, બધી તૈયારી કર, હું હમણાં આવું છું સ્નાન કરવા માટે. એક તો એકદમ રાજી થઈ ગયા. બાપા સામે ચાલીને આવે છે, નિમિત્ત ઊભું કરીને બાપા એમના ઘરવાળાનો પણ સંકલ્પ પૂરો કરે છે. બાપા એમના ઘરે જાય છે. રામચંદ્રભાઈ પોતે સચિવાલયમાં નોકરી કરતા હતા અને બહુ સારી પોસ્ટ હતી. બાપા એમના ઘરે જાય છે. બાપા એક ટુકડો પેઢી આમ કટકામાં છે અને સંડાસમાં એક પગ મૂક્યો છે, બાણું જે ખુલ્લું છે. બાપાને આમ ઉતાવળ હતી. એ વખતે બાપાને અચાનક યાદ આવે છે કંઈક વાત. હજી કાનમાં જનોઈ કટકો પહેર્યો છે. રામચંદ્રભાઈને બોલાવે છે, ખભા પર હાથ મૂકે છે કે બારોટ આપણે એક પેલું કામ કરવાનું છે. આપણા બોચાસણ પેલા જીકે સ્વામી ખરા ને, એમને કંઈક મિલકત જમીન લીધી છે અને બધી પૈસા પણ ચૂકી દીધા છે, પાસ પણ થઈ ગયું છે, પણ કલેક્ટર એ જમીન રિલીઝ નથી કરતા. છેલ્લી જે સાઈન કલેક્ટરની બાકી છે. ઘણા વખતથી આ બધું અટવાયેલું કામ છે. રામચંદ્રભાઈ કહે કે સ્વામી પહેલાં તમે નાયાવો, તમે દૈહિક ક્રિયા એ બધું પછી કે હું ભૂલી જઈશ, હું તમને યાદ આવ્યું તને કહી દઉં પહેલાં, તું તરફ બરાબર સમજો ને. એકને એક વાત બાપાએ 2 થી 3 વાર કહી. 10 મિનિટ બાપા એક પગ સંડાસમાં, એક પર બહાર કટકામાં, કાનમાં જનઈ અને રામચંદ્રભાઈને બધું સમજાવે છે કે અમને આ ફાઇલ નંબર બાપાને યાદ, કે આ ફાઇલ નંબર છે, આ પેલા કલેક્ટરનું નામ છે, આ જમીન છે, આ પ્લોટ નંબર છે, તું બરાબર પાસ કરાવી દેજે. કેટલા વખત એમને પૈસા અટકી ગયા છે. રામચંદ્ર બારોટ કે બાપા બધું થઈ જશે, તો પહેલાં નાયાઓ, પહેલાં હું બધું કરી લઈશ, પડી લઈશ. આવી રીતે નાના હરિભક્તોના કામ માટે બાપા પોતે કેટલા પોતે ચિંતિત હોય છે. હરિભક્તને સાવ અજાણી વ્યક્તિ મંબાસાના એક હપસીભાઈએ બાપાને પત્ર લખ્યો. હપસીભાઈએ કે મારી બધી જ જમીન અને મિલકત સરકારે કબજે કરી લીધી છે, મારે હવે શું કરવું. બસ આવો પત્ર બાપાને લખ્યો. બાપાએ સિટી કાકાને ભલામણ કરી કે આ ભાઈનો પત્ર આવ્યો છે, તો થોડીક તપાસ કરજો, શું તકલીફ છે, જેટલી બનતી હોય એટલી તમે મદદ કરજો. એક હબજીભાઈ આપણે ક્યાંથી મળ્યા પણ નથી, કશું નહીં, પણ તાત્કાલિક ત્યાં બાપા એને સિટી કાકાને ભલામણ કરી તમે પણ એની મદદ કરજો. બાપા અમદાવાદમાં હતા અને બાપાને બહુ જ ઉતાવળ હતી. બાપા એક સભામાં જવાના હતા. એની પહેલાં બાલમુકન સ્વામી જે બીમાર થયા હતા, કિડનીમાં જે પ્રશ્ન થયો, એ બાપા એ પોતે પ્લેનમાં બોમ્બે જવાના હતા. એમને પણ મળવાનું હતું બાલમુકન સ્વામીને, ત્યાં પ્રસાદનું પાણી પણ આપવાનું હતું, ઠાકોરજીને દર્શન કરવા ગયો. એટલું આમ ટાઈટ કાર્યક્રમ હતો ને. એમાં રસ્તામાં એક હરિભક્ત આવ્યા અને બાપાને કહે છે, બાપા મારે તમારે 5 મિનિટ મળવું છે. બાપા કહે, અત્યારે પેલું પ્લેન નીકળે છે બાલમુકન સ્વામીનું, 1 મિનિટમાં વાત પતી તો વાત પતાવ, 1 જ મિનિટનો સમય છે અત્યારે, તો 1 મિનિટમાં મને વાત કરી દે, શું છે તારો પ્રશ્ન. પેલા ભાઈ કહે છે કે સ્વામી આજે ઘરમાં ખાવાના પણ ઠેકાણા નથી, અનાજ પણ મારા ઘરમાં રહેવું નથી, શું કરું મારે. બાપાએ આટલો જ પ્રશ્ન છે ને તારો, ચાલ હું વ્યવસ્થા કરી આપું છું. 1 મિનિટનો પ્રશ્ન, 30 સેકન્ડમાં જવાબ. બાપા કોઠાને બોલાવે છે, અને જે પણ કંઈ ઘીલ તેલ આપો ને ઘરે પહોંચાડી દેજો, ફટ દઈને બહાર નીકળી ગયા બાપા. બાપા એક હરિભક્ત માટે આમ આમ રસ્તામાં 1 મિનિટમાં બાપા પ્રશ્ન કહે છે કે મારે ઘરમાં પણ થોડાક અનાજના ફાફા પડ્યા છે, આપ કંઈક મદદ કરો તો ઠીક. આમ 1/2 મિનિટમાં બાપા એક કોઠાને બોલાવીને કહી દે છે કે અનાજ અને ઘી તેલ જે પણ, બાપા પહેલાં તો અનાજની જ વાત કરી હતી, કે અનાજ અને ઘી તેલ જે પણ કંઈ જરૂર પડે એને ઘરે તમે પહોંચાડી દેજો. બાપા એમ કે નીકળી ગયા ઘર. આવી રીતે કોઠારીને પણ પોતે ભલામણ કરી શકતા હોય છે. એક પ્રસંગ જનમંગલ સ્વામી કહે છે, પોતે બોચાસનમાં હતા અને એ વખતે બાપાને પાણી પીવડાવવા માટે એકવાર વચ્ચે રૂમમાં જાય છે. એ વખતે બાપા એકદમ ગંભીર રીતે એક અધિકારીને વાત કરી રહ્યા હતા. જનમંગલ સ્વામી કહે છે કે હું પ્રવેશ કર્યો આમ પાણી આપવા માટે, અને એ વખતે મેં ખાલી એક જ વાક્ય મેં સાંભળ્યું બાપાના મોઢેથી. બાપા એટલું જ બોલ્યા કે જો ફલાણા ભાઈને તમે જેલમાં નાખશો તો એવું માનજો કે તમે પ્રમુખ સાહેબ મારાને જેલમાં નાખ્યા છે. એક જ વાક્ય એમને સંભળાઈ ગયું. પછી જ્યારે આમ આવ્યા અને પાણી બાપા એકદમ બંધ થઈ ગયા, કંઈ બોલ્યા જ નહીં. પછી પાણી પાઈને જનમંગલ સ્વામી નીકળી ગયા. પણ એ વખતે એમને કંઈ ખબર પણ ના આવી, પછીથી ખબર પડી કે બાપાએ કોનો પક્ષ રાખ્યો હતો, કે આ હરિભક્તને એ બિચારા ખોટા વાંકમાં આવી ગયા હતા. જમીન બાબતમાં કોઈક બીજા કોઈ એમના પર ખોટો આરોપ નાખેલો, એમના પછી દીકરા પણ સાધુ. બાપાએ એ વખતે પેલા અધિકારીને કીધું જેને હાથમાં ફાઇલ આવી હતી, કે તા માણસ સાચો છે, ખોટી રીતે એને બદનામ કરવામાં આવ્યો છે, એનો કોઈ વાંક નથી. તમે જો કદાચ લાંચમાં મોહબતમાં આવીને બીજા પક્ષમાં, તમે જો આને જેલમાં નાખશો તમે એવું માનજો કે તમે પ્રમુખસાહેબ મારાને જેલમાં નાખ્યા છે. આટલી હદે બાપા ત્યાં અધિકારને મોઢે મોઢ કહી શકે છે, અને પછી પણ સંતો દ્વારા એ ભાઈને હરિભક્તને છોડાવે છે અને બધી જ એની વ્યવસ્થા કરાવે છે. આવી રીતે પણ આ પ્રસંગ આપણે ક્યાંથી ખબર પડે? એ તો જન્મંગલ સ્વામી વચ્ચે ત્યાં ભૂલમાં આવી ગયા, અનેક વાક્ય સાંભળાઈ ગયું ભૂલમાં, ત્યારે આપણે ખબર હોય. બાકી તો એવા કેટલાય હરિભક્તના પ્રસંગોમાં બાપાએ ચિઠ્ઠી લખી હોય બ્રહ્મવેરી સ્વામીને, ત્યાં ધર્મવસ્થ સ્વામીને, અથવા તો કોઈ સિદ્ધેશ્વર સ્વામીને, અથવા બ્રહ્મપ્રકાશ સ્વામીને, કેટલાય સંતને કે આનું કામ કરવું છે, આની બદલી કરવાની, આની નોકરી કરવાની, આનું સેટ કરાવવાનું છે, આનું પાસ કરાવી દેવાનું છે, આને વિઝા કરાવી દેવાના છે. કેટલી બધી બાબતમાં હરિભક્તો બાપાને મળતા હોય છે. પોતાનું કદાચ ખોટું દેખાય, એટલે અધિકારી કહે છે સ્વામી. કેટલાય હરિભક્તોના પ્રસંગો હોય, આવા કામ કરવાના હોય, હરિ અધિકારીઓ સ્વામી આપણને કહે કે સ્વામી કંઈક મંદિરનું કામ હોય, કંઈક સંસ્થાનું કામ હોય તમે કરી આપે, આમાં તો કંઈ તમારે નામ નીચાવવાનું છે જ નહીં. સાવ હરિ અમુક હરિભક્તો સાવ અડબંગી હોય, એ પાછો ત્યારે યાદ આવે કે સત્સંગી છું. જ્યારે કામ આવે ને ત્યારે તિલક ચંદલો આવે, ત્યારે પછી શું સત્સંગી બની જાય. પણ એવા વખતે પણ બાપાને થાય છે કે ના ના, કે આ મારો છે ને, તો એને આપણે આવી રીતે પણ એનું ભલામણ કરે. અધિકારી કહે છે કે સ્વામી તમારા માટે તો ક્યારેય ના નથી, પણ હરિભક્તો માટે તમે શા માટે આગ્રહ રાખો છો? બાપા કહે છે કે તમે હરિભક્તોને અમારા કેમ માનતા નથી, કે અમારું જ કામ છે એમ માની તમારે કરવાનું. પેલા અધિકારીને એવું કે બાપાનું કામ ને હરિભક્તનું કામ જુદું છે. બાપા કહે છે કે ના, એ અમારું જ કામ છે. આપણા ઘરમાં કંઈક બગડે તો ત્યારે પછી આપણે આમ એવું લાગે કે આ બીજાનું છે, આપણા ઘરનું જ કંઈક ભાગ હોય, આપણા અથવા આપણા ભાઈનું જ કંઈક હોય, આપણે એવું જ લાગે. એ ભલે બીજા રૂમમાં રહેતો હોય, એના ફેમિલી સાથે આપણે બીજા રૂમમાં રહેતો હોય, પણ ઘર તો એક જ છે ને. એમ સાંઈ બાપાના મનમાં એમ કે આપણે બધા જ એક કુટુંબના સભ્યો છે, તમારું ઘર એમને ગૃહમાં જ છે. બાપા માટે આખું બ્રહ્માંડ એક ઘર છે, આપણે બધાને પોતપોતાના ઘર એમના ગૃહમ છે. એટલે કે તમારા ઘરમાં કંઈ તકલીફ થઈ તો એ મારા ઘરમાં જ તકલીફ થઈ છે. આટલી હદે પણ પોતે મોટા મોટા સરકારી ઓફિસરને પણ ભલામણ કરી શકે છે. હવે આપણે વિચારોનું સામાન્ય બાબતમાં આપણે બાપાને ઓબ્લિગેશનમાં ના લાવવા. આમાં તો શું થાય પાછું, કે આપણે કોઈનું કામ કરીએ ને ઓબ્લિગેશન મળે કે જો મેં તારું આટલું કામ કર્યું છે, તારો મારા માટે આટલું કામ કરું, તારા નિયમ તો પાડવાના જ. કદાચ આમ બીજું કોઈક આર્થિક આપણે ના લે કે બસ હવે આટલી સેવા કરી નાખજે, આટલી તે માસ્તરમાં તારી સેવા નોંધાઈ જશે. આર્થિક તો નહીં જ, પણ પેલું આધ્યાત્મિક પણ નહીં કે ચાલ મેં તારું ઘરનું આટલું સાચવું, તું હવે બરાબર પાકી નિષ્ઠા કરી નાખજે, તારા ઘર મંદિરમાં ચોખ્ખી ઉપાસના કરી નાખજે, એવું પણ નહીં. વાંધો નહીં, પણ મેં તારું કામ કર્યું કારણ કે તું મારો છે. આટલી હદે પોતે પોતાના માનીને સાંઈ બાપા પોતે પોતાનું જ જ્યારે કામ હોય એમ માને પોતે કરાવતા હોય છે. એના માટે ક્યારેક સામે પોતે નીચું પણ જોવું પડતું હોય છે, ક્યારેક સામે પોતે બાપા ઝઘડો પણ કરતા હોય છે. જેમ પોતાનો છોકરોનો પક્ષ ના લે, કદાચ બાડુશીને પાડુશીને કંઈક વાંકમાં આવી ગયો હોય અને પેલા કંઈક ફરિયાદ કરવા માટે આવે, તો એ વખતે બાપ સહન કરી લે કે ના ના, મારો છોકરો સાચો જ છે, એવું કહીને સામે ઝઘડો કરે કે તારો છોકરો જે હોય તે, પણ મારો છોકરો સારો જ છે, સાચો જ છે. એવું પણ બાપાએ ક્યારેક કરવું પડતું હોય છે. હરિમુખવાર તો હરિભક્તોનો વાંક જ હોય, છતાં મારે જે વાત કરી આબરૂ વધો કે ઘટો, પણ હરિભક્તોનો પક્ષ લેવો. એમ આ ભગવાનના સંબંધથી હરિભક્તોનો પક્ષ બાપાએ શિર સાટે રાખ્યો છે. એના પણ કેટલાક પ્રસંગો છે, સંતોનો પણ કેટલાક પ્રસંગો છે. એક હરિભક્તનો પ્રસંગ કહી દે, 78 સાલમાં બાપા બોમ્બેથી પરદેશથી બાપા બોમ્બે આવે છે, અને ત્યાં કર્ણાટક નાટ્યગૃહમાં બાપાને એક શાહી સન્માન ગોઠવેલું, અને બધા બહુ
1: પહેલેથી તૈયારી કરેલી કે આમ બહુ જબરદસ્ત એ વખત આખી વિજય યાત્રા બાપાની હતી, અને બધા એકદમ ઉમંગમાં હતા કે બાપાના ભવ્ય સન્માન સમારોહ આપણે કરીએ. એના માટે બોમ્બે યુવક મંડળે એક સુવિનર પણ બહાર પાડેલું, અને એના માટે જે પણ કંઈ દાતાઓ હતા એ લોકોને ખાસ એક ફ્રી ટિકિટ, જે નાટ્યગૃહમાં જે બાપાનું સન્માન સમારોહ કર્યું તે એ ટિકિટ શો રાખેલો, સંવાદને ડાન્સને બધું પણ ભેગું હતું, એમાં ટિકિટ શો હતો. પણ જે સુવિનિયરમાં જે દાતાઓ બધા આવ્યા હતા, આ જે કંઈ દાન કરેલું એ લોકો માટે ફ્રી ટિકિટ હતી. હવે કાર્યક્રમ ગોઠવાઈ ગયો કે આ તારીખે આ સમયે આપણે બાપાનું સન્માન થશે આ મોટા મોટા હોલમાં. પણ આપણા હરિભક્તનો સમુદાય એવો, એટલે બધા હરિભક્તો એકદમ ઉમંગમાં હોય, બાપાનું સન્માન હોય એટલે વહેલા આવી ગયા, અને આખો જે સભાગૃહ છે એ હરિભક્તથી ભરાઈ ગયો. એટલે તો વહેલા આવી ગયો, પણ જે દાતાઓ બધા હોય સત્સંગી ના હોય એટલે તો ટાઈમસર જ આવે, આપણા હરિભક્ત કાં તો વહેલા આવે કાં તો મોડા આવે, આ લોકો ટાઈમસર આવે બધા દાતાઓ. હવે એ લોકો માટે જગ્યા જ ના રે, એ લોકો ટિકિટ લઈને આવે તો મોટું આપણે આમંત્રણ આપેલું કે તમારા માટે સ્પેશિયલી આ કાર્યક્રમ ગોઠવ્યો છે, પ્રમુખ સાહેબના હસ્તે તમને ભેટ મળશે, ઇનામ મળશે, તમારો આભાર વિધિ થશે. અને આ બાજુ આખો હોલ ભરાઈ ગયો, અને બધા જે દાતાઓ હતા બહારના માણસો, મોટા મોટા માણસો, એ લોકો રાહ જોવે હવે કઈ પરિસ્થિતિ થઈ. એ લોકોને ખબર પડી કે અમારા માટે જગ્યા જ ના રહી, શા માટે અમને બોલાવ્યા બાર. પહેલાં એકદમ ધમમ ચક્રી મચી ગઈ, બધા હોબાળો મચાવી દીધા લોકોએ, તો કે અમને બોલાવ્યા શા માટે, તમારું અપમાન કર્યું. આ બાજુ સુનિલ પારેખને ખબર પડી કે આવી કંઈક પરિસ્થિતિ સર્જાણી છે, પપ્પાને અંદર વાત કરવા માટે આવે છે, બાપા મારે આવું થયું છે. બહારના માણસ જે બોલાવેલા એ લોકો જ રહી ગયા છે, હરિભક્ત બીજી જગ્યા લઈ લીધી છે, કરું શું? બાપા કે હું બહાર આવું છું. બાપા બહાર આવી હાથ જોડીને પેલા બધાની માફી માંગે છે કે અમારા વ્યવસ્થાપકની ભૂલ નથી થઈ, અમારી જ ભૂલ થઈ છે, અમને માફ કરજો, તમારા માટે અમે સ્પેશિયલ બીજો કાર્યક્રમ કરશું, અને ફક્ત તમે જ અને તમારા કુટુંબ સહિત પ્રસાદ લેવા માટે પણ તમારે અહીંયા આવવાનું છે, અમારી માફી તમે સ્વીકારજો. હવે વાઘ કોનો હતો? વાઘ બાપાનો હતો. અને એમના માટે તો કંઈક એવું કંઈક એમને તો ભૂલ કરી જ નથી, એમને માફવાની તો વાત જ નથી, વ્યવસ્થાપકના આયોજનમાં કંઈક ભૂલ પડી ગઈ, હરિભક્તની ભૂલ કદાચ કહેવાય. એ લોકો પહેલાં એ લોકો સમજવું જોઈએ કે આપણા માટે આ શો નથી, ટિકિટ શો છે, એટલે પહેલાં જેને ટિકિટ આપે એ લોકોને આવવા દેવા જોઈએ. છતાં પણ આપણે આપણા માટે પણ ભૂલ આપણી ભૂલ થઈ જ હોય, છતાં પણ આપણે માફી નથી માગી શકતા. સ્વામી તો એમની ભૂલ નથી, છતાં પણ ઉદાર દિલે બીજા માટે પણ માફી માગી શકતા હોય છે કે એ લોકોનો વાંક નથી, અમારો જ વાંક છે, તમારા માટે બીજો મેં શો કરી શકશો. કેટલું નીચું જવું પડે. એક બાજુ સન્માન સભા છે, છતાં પણ પોતે એમાંથી પણ નેતા નીચે ઉતરી શકે છે, પોતાના ભક્તોનો આવો પક્ષ રાખે છે. એક ગામમાં એક ગામ આખું ભેગું થઈ ગયું અને સ્વામી આગળ ફરિયાદ કરવા માટે આવ્યા. પ્રસંગ એવો બને છે કે ગામમાં એક છોકરી ને ઉપાડીને એક છોકરો ભાગી જાય છે, અને પછી આરોપ એવો આવ્યો કે એક ગામમાં જે મંદિર છે એ મંદિરમાં સાધુએ આ પેલા છોકરાને મદદ કરી છોકરીને લઈને ભાગી જવા માટે. આખું ગામ ભેગું થયું, છોકરો હાથમાં આવ્યો ને વાંક કોનો કાઢો, સાધુનો વાંક કાઢ્યો. આખું ગામ ભેગું થઈ અને બાપા આગળ ફરિયાદ કરવા આવ્યું કે આ સાધુને તમે ઘરે મોકલી દો, બસ કે અમારા છોકરીને છોકરાને મદદ કરી છોકરીને લઈને ભાગી ગયો. સાહેબ ભાઈ ઘણું બધું સમજાવ્યું, પણ પેલા ગામમાં એટલા બધા જીદ પકડી કે આ ગામ છોકરા સાધુને તમે ઘરે જ મોકલી દો. સાહેબ પછી બોલે છે કે તમારો કોઈ દીકરો ભૂલ કરી હોય તમે કાઢી મૂકો છો, આ મારો દીકરો છે એ ઘરે નહીં જાય, અહીંયા રહેશે, થાય કર લ્યો. બાપાએ આવી રીતે પોતાના સાધુનો એક પક્ષ રાખ્યો. છેલ્લો એક પ્રસંગ કહી દે, બાપા પાસે એક ફરિયાદ આવી. આમ તો પ્રસંગ એવો બને છે કે 89 સાલમાં જ્યારે ત્યાં યુવા અધિવેશન ચાલતું થવાનું હતું, એના માટે ઠેર ઠેર બધા શહેરોમાં યુવકોની તૈયારી ચાલતી હતી. એમાં એક શહેરમાં રોજ યુવકો બધા બોલાવવામાં આવતા હતા, અને એ લોકો આખો દિવસ દરમિયાન રહે અને સંતો એ લોકોની અધિવેશન માટે તૈયારી કરાવડાવે. હવે એક વખતે 200-300 યુવકો ભેગા થયા હશે, એટલે સાધુને થયું કે આ બધા યુવકો અહીંયા આવ્યા છે, મહેનત કરે છે, તો એ લોકોને આપણે જમાડીએ. હવે એ વખતે તો બહુ જૂનો પ્રસંગ છે, અત્યારે તો મોટું મંદિર થઈ ગયું ત્યાં, પણ એ વખતે તો કંઈ વ્યવસ્થા બહુ ખાસ હતી ને, એને બધું રસોડનું બધું ભંડાર અને કોઠાર પણ બધા હરિભક્તો સંભાળતા હતા. એટલે પેલા સંતે વાત કરી, સંત નિર્દેશકે પેલા જેના હાથમાં સીધું સામગ્રી બધી લખવાની હોય કે આ 200-300 યુવકો આવ્યા છે એ લોકોને જમાડવાના છે. પેલા હરિભક્ત ધરે ના પડે કે નહીં જમાડવામાં આવે. એટલે સાધુ કે પણ એ લોકો ભૂખ્યા આખા દિવસ અહીંયા રહે છે, જમાડ તો પડે ને, થોડા ભૂખા કંઈક દિવસ આખો દિવસ રાખાય. પેલા યુવક ખબર નહીં, પેલા હરિભક્ત ખબર કેવા મૂડમાં છે કે નહીં જમાડાય. એટલે સંત કે તારે ના જમાડે વાંધો નહીં, હું વ્યવસ્થા કરી નાખીશ, તને વાંધો નથી ને, હું વ્યવસ્થા આ હરિભક્ત જમશે અહીંયા. પેલા સ્વામી તો હરિભક્તનો યુવકનો જ પક્ષ રાખતા હતા કે હરિભક્ત આપણે જમાડીએ, 200-300માં ક્યાં ખટું મોડું થઈ જવાનું છે. એ વખતે પણ આવી પરિસ્થિતિ થોડીક એવી હતી, પણ છતાં સંતો પેલા કોઠારીને પૂછીને કે આપણે યુવકને જમાડશું. એટલે પેલા સંતે ડાયરેક્ટ ભંડારી સાથે વ્યવસ્થા કરી લીધી કે હવે તમે જ સીધું નક્કી કરી લો, આ 200 યુવકોને આપણે જમાડશું. ઠીક, એમાં પેલા હરિભક્તને બહુ માઠું લાગી ગયું કે હું સીધું લખું છું અને બારોબાર ભંડારીને કેમ વાત કરી નાખી. પછી જ્યારે સાંજ પડી અને પેલા ભંડારી મારા થાળ કરવા માટે ભાખરીનું લોટ બધું માંગીને સીધું, તો કંઈ સીધું સામગ્રી જ આવી નહીં. તપાસ કરી કે પેલા ક્યાં ગયા આપણા હરિભક્ત જે લોટનો ભંડાર કોઠારું સંભાળે છે, તો ભાઈ તો રિસાઈ ગયા હતા. તો સ્વામી કે હાલો આપણે ઠાકોરજી થાળ કરવાનું છે, લોટ કાઢો બધો. અને પેલા ભાઈ એકદમ ગારાગારી શરૂ કરી નાખી ભંડારી સ્વામી સાથે કે તમે બધા સંતો આવો છો ને તેવો છે ને સ્વચ્છંદી થઈ ગયું, તમારી ફરિયાદ કરો બાપા આગળને. ભંડારી તો કે આ બધું શું થયું છે. હવે એ ભાઈની ઘણા વખતની ફરિયાદ ચાલતી હતી, એટલે ભંડારી સ્વામીએ અને સ્વામીએ પણ કોટેશ્વરને વાત કરી કે સ્વામી આવો પ્રશ્ન હવે થયો છે. કોટેશ્વર સ્વામી કે હું જાણું છું કે આ ભાઈનો ઘણા બધા હરિભક્તની પણ ફરિયાદ આવી છે, આ પ્રસંગ કંઈ નવો નથી, બરાબર ટાઈમ પાકી ગયો છે આનો. પછી તો કોઠારી સ્વામી ત્યાંના બાપાને પણ વાત કરી કે સ્વામી આવો પ્રસંગ આવ્યો છે, હરિભક્તો આવું થાય છે, વારંવાર રિસાઈ જાય છે, મન પણ તેમ બોલે છે, હરિભક્તો એના પક્ષ પક્ષીમાં આવી જાય છે, સંતોને ગાળો દે છે, ક્યારેક હરિભક્તને મારે પણ છે. બાપે જાણ્યું હતું કે આમ તો સેવા તો ઘણા વર્ષ સુધી ચાલતી હતી, પણ હવે આવું જો થતું એનું મન પાછું પડી ગયું તો ધીમે ધીમે આપણે મંદિરમાંથી છૂટો કરી દેવો. બાપાએ આવો આદેશ આપ્યો, ધીમે ધીમે મંદિરમાંથી છૂટો કરી દો, એને પણ શાંતિ આપણે પણ શાંતિ. પેલા ભાઈ તો છૂટા થઈ ગયા, પણ પછી શું કરે છે, ચાર મહિના સુધી સતત દર અઠવાડિયે બાપાને પત્ર લખે. બાપાને પત્રમાં શું ધમકી આપે કે મને આ 10 વર્ષ મેં જે મંદિરમાં સેવા કરી એમાં દર વર્ષે 1 લાખ રૂપિયા પેટે મને 10 લાખ રૂપિયા તમારા આપવાના રહે. આવે બાપા આગળ ધમકી આપે, અને ધમકીમાં શું, તમે જો મને 10 લાખ રૂપિયા નહીં આપો તો જાહેરમાં શેરમાં હું જઈને આત્મવિલોપન કરીશ, એટલે જાહેરમાં બળી મળીશ બસ. એટલે તમારે 10 વર્ષના 1-1 લાખ રૂપિયા ગણીને મને 10 લાખ રૂપિયા તમારે આપવાના રહ્યા. આવી રીતે પોતે બાપાને ધમકી આપે છે. બાપાએ તો પછી હરિભક્તને, જ્યાં ત્યાં અગ્રેસર હરિભક્ત હતા, એ લોકો પણ વાત સમજાવી કે આ ભાઈનો શું પ્રશ્ન, તમે જાઓ તો ખરા, વાત તો કરો. આ હરિભક્ત બધા બહુ એકદમ તૈયાર, એકદમ સજાગ. ત્યાં પોલીસને પણ ફરિયાદ નોંધાવી દીધી કે આ ભાઈ છે, ગમે તે કરે કંઈક કરી બેસે તો આ વાત આપણે માનવી નહીં, વાત તો આમ છે, મગનું કંઈ ઠેકાણું રહેતું નથી. હરિભક્ત ત્યાં સમજાવા ગયા કે શું પ્રશ્ન તમને, કે ના સંતો મારી સાથે કેમ આવી રીતે વર્તાવ કર્યો. એટલે કે આ સંતોનો પ્રશ્ન છે ને તમારે. બાપા ઘર વાત આવી, બાપા પેલા બે સંતોને બોલાવ્યા કે જો આ ભાઈને આવો પ્રશ્ન છે, આપણે માફી માંગી લેવાની. સંતો તો એકદમ રાજી હતા, સરળ હતા. બાપાને આગળ હાથ જોડ્યા, બાપાને કે બાપા તમે જેમ કહો, અમને ક્યાં પ્રશ્ન છે. બાપા કે મને ખબર તમારો વાક નથી, પણ હરિભક્ત આવી જીદ પકડી છે, આપણે નમી દેવું છે. સ્વામી સંતો કે ભલે સ્વામી, અમને ક્યાં પ્રશ્ન છે, કે અમને કંઈ પેલા આટી જેવું હતું જ નહીં, અને અમે પણ હરિભક્તો માટે જ અમે પેલા દિવસે જમાડ્યા હતા. બાપા કે વાંધો નહીં, મીટિંગ યોજાય છે જૂના મંદિરમાં. બાપાનો જે ભોજન કક્ષ છે ત્યાં સદગુરુ સંતો બધા જ, એક બે ટ્રસ્ટી પણ હતા એ મંદિરના, પણ અગ્રેસર હરિભક્તો અને આ ભાઈ હાજર. એમની હાજરીમાં, બધા સદગુરુની હાજરીમાં, હરિભક્તોની હાજરીમાં પેલા બે સંતો નીચે નમી પેલા હરિભક્તોને ચરણ સ્પર્શ કરે છે. બાપા કહે છે કે જો આ સંતો તમારી માફી માગે છે, આપ રાજી રહેજો. પેલા ભાઈ કહે છે કે એમ નહીં સ્વામી, મને લેખિતમાં જોઈએ, મને લેખિતમાં માફી આપે સંતો કે અમારી ભૂલ થઈ ગઈ અને આ ભાઈ નિર્દોષ છે. અને બાપાનો પિત્તો ગયો કે લેખિતમાં તને શું જરૂર છે, કે તારે છાપામાં આપવું છે, જાહેરાત કરવી છે. બાપા કે જા જતો રહે, લેખિતમાં નહીં મળે, મારી હાજરીમાં સંતોનો વાક નથી, છતાં પણ એ લોકો સરળ થઈને તને પગે લાગે, તને લેખિતમાં જોઈએ છે. બાપા કે તું જતો જ અત્યારેથી, મારે તારું મોઢું નથી જોવું. અને જતા જતા બાપા કહે છે કે જોજે, તું જો મારા સંતોને બહાર જઈને મારા સંતોને ફજિયત ના કરતો, કે મારા આ પ્રમુખ સ્વામી સંતોનો વાંક છે. બાપા જે છેલ્લું વાક્ય બોલે ને, પેલા સંતોથી રડી પડ્યા, રડી ગયા લોકો. કે બાપા કહે છે કે જોજે, બહાર જઈને મારા સંતોને ફજિયત ના કરતો, આટલી હદે પણ સ્વામી બાપા સંતોને પોતાના માન્યા છે, એટલે આટલી હદે પણ પોતે પક્ષ રાખી શકે છે. આવા પણ બીજા કેટલાક પ્રસંગો છે, આપણે આગામી દિવસોમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
2: એ સુણો સંત વળી કેવો નાખતા તા રંગ વળી, એક કહે સુણો મુનિ રાજ કેવા શોભતા તા મહારાજ, એક કહે જુઓ ને સંભાઈ કેવી નાખતા તા પિચકારી, એક કહે લટકાળો લાલ કેવા ઉડાડતા તા ગુલાલ, એક કહે માહો માહી મળી કેવો રહ્યો તો રંગડો ઢળી. તો આવી બધી સ્મૃતિ કરતા કરતા પોતે પોતાનું જીવન વિતાવતા. આપણે આ અંગ હવે જો પાડીએ તો એ લીલાનું સુખ આપણને આવે. આપણે બધો લાભ બહુ લઈએ છે, પરંતુ પછી આને સંભાળવાની અંદર કચાશ રહી જતી હોય છે. નડિયાદની અંદર અહીંયા સ્વામીએ કેટલું બધું સુખ આપણને આપ્યું હોય, કેટલી સભાઓ કરી હોય, કેવો સુંદર ઉપદેશ આપ્યો હોય, પૂજાના દર્શન કર્યા હોય, વોકિંગના દર્શન કર્યા હોય, પરંતુ જ્યારે આ મંદિરની અંદર આવીએ ત્યારે રોજ સ્વામીનો એક પ્રસંગ એ આપણે કેટલો સંભાળીએ છીએ. ભલે આમ બધા જ પ્રસંગો આપણને યાદ ના આવે, પણ જ્યારે જ્યારે આ મંદિરમાં આવીએ ત્યારે આ મંદિરની અંદર સ્વામીના જે આપણે દર્શન કર્યા છે, જે એમના ચરિત્ર જોયા છે, એમાંથી એક પણ ચરિત્ર એ આપણે દિવસની અંદર કેટલું સંભાળીએ છીએ, તો એની અંદર આપણી કચાશ રહી જતી હોય છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢથી વંથળી જતા હતા, અને જેવો વંથળીનો રસ્તો આવ્યો અને સ્વામી પોતે બોલ્યા કે જ્યારે જ્યારે આ માર્ગેથી ચાલીએ છીએ ત્યારે ત્યારે મહારાજને મોટા સાધુ સાંભળી આવે છે, કારણ કે આ રસ્તે મહારાજ અને મોટા સાધુ બહુ ચાલ્યા છે. તો સ્વામીને આવું સ્મૃતિનું અંગ હતું કે જેવો એમ રસ્તો આવે ને તરત એમને મહારાજની મૂર્તિ યાદ આવી ગઈ. તો આપણે અહીંયા મંદિરમાં આવીએ છીએ તો અહીંયા કેટલા બધા દર્શન આપણે કર્યા છે, પરંતુ આપણને સ્વામી જેવો અનુભવ થાય છે કે જ્યારે જ્યારે મંદિરમાં આવીએ છીએ ત્યારે ત્યારે સ્વામીની મૂર્તિ યાદ આવે છે. તો ઘણીવાર આ બધી આપણે ભૂલી જઈએ છીએ સ્મૃતિની ટેવ, તો સ્વામી આપણને શીખવાડે છે કે આ સ્મૃતિથી આપણું મન એ ભગવાનની અંદર સ્થિર થતું હોય છે. સ્વામીની સાથે કે આપણે 12 માસ તો રહી શકવાના નથી, પરંતુ આ સ્મૃતિ દ્વારા કાયમ એમનો સમાગમ આપણે કરી શકીએ, મન આપણું સ્થિર થઈ જાય. આજે પરદેશની અંદર મનને સ્થિર કરવા માટે લોકો આવા જ પ્રયત્ન કરે છે. ત્યાં આગળ અમેરિકાની અંદર માછલીઘર તમે જાઓ ને તો મોટા મોટા બધા ધનાઢ્ય માણસોના ઘરમાં દેખાય. તો માછલીઘર શાના માટે, તો ત્યાં વચ્ચે એવો ટ્રેન્ડ ચાલેલો કે જે કંઈ તરતી બધી માછલીઓ હોય માછલીઘરની અંદર, એની સામે તમારે જોયા કરવાનું, તો તમારું મન સ્થિર થઈ જશે ને તમારા બધા સંકલ્પો શમી જશે. ત્યાં આગળ બધા જે વિદ્યાર્થીઓ હોય એને દરિયા કિનારે લઈ જવામાં આવે છે અને ત્યાં એમને પછી બેસાડવામાં આવે અને પછી એમને કહેવામાં આવે કે આંખ મીચીને તમને જે વસ્તુ વધારેમાં વધારે ગમી ગઈ હોય એનું તમે ચિંતવન કરો. 5-10 મિનિટ આવી રીતે ચિંતવન કરવામાં આવે અને પછી અભ્યાસ શરૂ કરવામાં આવે કે મન સ્થિર થયું હોય તો પોતે સારી રીતે બધું ગ્રહણ કરી શકે. તો પરદેશની અંદર આ સ્મૃતિ દ્વારા મનની સ્થિરતા અથવા તો મનની જાગૃતિના પ્રયત્નો અત્યારે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. તો મહારાજે પહેલેથી આપણને આ સમજાવ્યું છે કે આપણને આ ભગવાન અને સંત એના ચરિત્રોની જેટલી સ્મૃતિ રહેશે એટલું જ આપણું કલ્યાણ પણ થશે અને આપણું મન પણ સ્થિર થશે તો આપણને સુખ પણ આવશે. તો એ પણ મહારાજ અહીંયા આપણને સમજાવે છે કે આવી સ્મૃતિનું અંગ આપણે પાડવું જોઈએ. થઈ જઈએ આમ કઈ આગળ સૂજે જ નહીં કે સ્વામીએ શું કરેલું, અહીંયા આવીને લાભ લઈએ છીએ પણ આ સ્મૃતિનું અંગ આપણે પાડતા નથી. તો નાતા ધોતા હાલતા ચાલતા ખાતા પીતા દર્શન કરતા બધી સ્મૃતિ જો આપણે કર્યા કરીએ તો પછી આ ભગવાનનું સુખ આપણને આવે. તો આ રીતે મહારાજ આવી નિત્ય નિત્ય નવતમ લીલાઓ કરીને આ પોતાના ભક્તોને સુખ આપી રહેલા છે અને આ રીતે જ્ઞાન દ્વારા અને લીલાઓ દ્વારા ચરિત્રો દ્વારા પોતાના ભક્તોને સુખ આપે છે અને સંપ્રદાયનો પણ વિકાસ એને કારણે થઈ રહ્યો છે. નાના લાલે લખ્યું છે કે શ્રીજી મહારાજે ઉત્સવ ઉજવાવી પ્રજાની ઉમંગી કીધી, ભાવ હિંડોળ હિંચકાવી અને સંસારને સજીવન કીધો. મહારાજે ઉત્સવ કરીને શું કામ કર્યું? તે વખતે બિચારી જે પ્રજા હતી ગુજરાતની સાવ નિરસ થઈ ગયેલી, કારણ કે બાવાઓ ને ભૂવાઓ ને જાત જાતના બધા આ રીતે તાંત્રિકોએ એને સાવ આમ હતપ્રાય કરી નાખેલી, એકદમ પાયમાલ થઈ ગયેલી, જીવનનો રસ સુકાઈ ગયેલો. પણ એમાં બધા ઉત્સવ ઉજવાવી મહારાજે બધાને આવી રીતે ભાવની અંદર હિચકતા કરી દીધેલા, એટલે બધા લોકો આ સંપ્રદાયની અંદર આકર્ષાઈ રહેલા. એક તો મહારાજનું આવું સર્વોપરિ જ્ઞાન અને બીજું એમના આવા ચરિત્રો, એનાથી સંપ્રદાય હવે વધી રહેલો છે, પ્રજા પણ બધી અંધશ્રદ્ધાથી મુક્ત થઈ રહેલી છે, ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો એ પણ બધા સમાજની અંદર એ પ્રસ્થાપિત થઈ રહેલા છે, લોકોના જીવનમાંથી આ બધા દૂષણો પણ દૂર થઈ રહેલા છે. મહારાજે યજ્ઞો કરીને જે શુદ્ધ પ્રણાલિકા ભારતની હતી એ પણ બધી પ્રસ્થાપિત કરી, એની અંદર પણ કેટલાય લોકોના જીવન પરિવર્તન એમણે કર્યા. જોબન પગી જેવાના ડભાણના યજ્ઞની અંદર એમણે પોતે સુધાર્યો અને આવી રીતે દરેક બાજુથી આવું સુંદર કાર્ય થતાં દરેક લોકોને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અત્યંત આદર વધેલો છે અને બધા જ લોકો હવે તો મહારાજના જ આશ્રિત થવા માટે તૈયાર થયેલા છે. અને આ મહારાજની પ્રગતિ, આવા સંપ્રદાયનો ઉત્કર્ષ એ જોઈને હવે ચારેય બાજુ મહારાજના પ્રત્યે, આ સત્સંગ પ્રત્યે, સત્સંગીઓ પ્રત્યે, સંતો પ્રત્યે એ જબરજસ્ત વિરોધનો વંટોળ એ પણ શરૂ થયેલો છે. મોનિયર વિલિયમ્સ નામનો એક વિદ્વાન એ પોતાના પુસ્તકમાં લખે છે કે શ્રીજી મહારાજના શિષ્યો એટલા બધા વધવા માંડેલા કે લોકોને ઈર્ષ્યા થવા માંડી કે હિઝ ડિસાઇપલ્સ ઇન્ક્રીઝ સો રેપિડલી દેટ ધ બ્રાહ્મણ્સ એન્ડ મેનેજર્સ ઓફ અમદાવાદ બિગેન ટુ બી જેલસ ઓફ હિઝ પોપ્યુલારિટી. કે બધા બ્રાહ્મણો અને આ જે બધા નગરના દીવાનો રાજાઓ એ બધાને શ્રીજી મહારાજ પ્રત્યે આ રીતે વિરોધ થવા માંડેલો. ગાયકવાડનો દીવાન એ મહારાજનો વિરોધી, અમદાવાદનો સુબો એ મહારાજનો વિરોધી, વિસનગરનો સુબો એ મહારાજનો વિરોધી, ભાવનગરના વજેસિંહ બાપુ એને પણ જોઈએ એવો મહારાજ પ્રત્યે ભાવ નહીં, કચ્છનો દીવાન જગજીવન એને પણ મહારાજનો દ્વેષ. તો ચારે બાજુ આખા ગુજરાતની અંદર આ સંપ્રદાયનો ઉત્કર્ષ એ કોઈથી સહન થઈ શકતો નથી અને બાબાઓ હોય એ પણ બધા રાજાઓને આ ભરમાવી રહેલા છે અને કહે છે કે સ્વામિનારાયણ જો આ બધી પ્રણાલિકાઓ સ્થાપશે તો આપણો જે ખોરાક માંસ મદિરા વ્યભિચાર એ કશું જ આપણને કરવા નહીં મળે. એટલે રાજાઓ પણ એ બાબાઓની વાતમાં આવી જઈને આ રીતે અસહ્ય દંડ આ બધા સત્સંગીઓને હરિભક્તોને દઈ રહેલા છે. જે કંઈ બધા બાવાઓ છે એ પણ શ્રીજી મહારાજના જે સંતો છે એમને અસહ્ય ત્રાસ એ પોતે આપી રહેલા છે. લખે છે કે શ્રી કૃષ્ણસ્ય પ્રતિકૃતિ ક્વચિત આચ્છિદ્ય કેચન કંઠેભ્ય તુલસી માલા સ્ત્રુટ્યંતિ સ્વ કેચન. મહારાજના સાધુ દેખાય, પરમહંસો દેખાય તો એમની જે મૂર્તિ હોય શાલિગ્રામ એમની પાસે એ મૂર્તિને પણ આ લોકો બધા તોડી નાખે, કંઠની અંદરથી માળા તુલસીની એને પણ તોડી નાખે. પછી લખે છે કે અભક્ષ્ય મત્સ્ય માંસાદી કેચિત ભક્ષ્ય ચ ચિક્ષિપુહુ. સંતો બધા જોડી માગીને જતા હોય તેમની જોડીમાં આવી તે મરેલા ઉંદર અને આ મત્સ્ય એટલે કે માછલીને બધું નાખી દે, એટલે આખું અનાજ અભડાવી નાખે. સંતોને બધાને ઉપવાસ થવા માંડ્યા અને તદ ઉત્કર્ષ અસહા ઇથમ તે અપચક્રુર અનેકદા. આ ઉત્કર્ષને જોઈ ન શકવાથી અનંત પ્રકારના વિઘ્નો આ સંતોને થવા માંડ્યા. બેહદ માર એ પણ સંતોને બધા મારવા માંડ્યા. ધ્રાગંધ્રાની અંદર મુક્તાનંદ સ્વામી એકવાર ગયેલા તો બહુ માર મુક્તાનંદ સ્વામી અને એમના સંતોને બાવોએ માર્યો. એટલે હરિભક્તો ફરિયાદ કરવા ગયા રાજાને કે આ રીતે આ તમા અમારા આ બધા બાબાઓ ભેગા થઈ અને અમારા સાધુને માર્યા છે, માટે તમે કઈક ન્યાય કરો. તો રાજા પણ ભળી ગયેલો. રાજા શું કે, બે ગાયો લડે એમાં અમારે શું કરવાનું કે. પણ વિચારે નહીં કે એક ગાય છે ને કાખલો છે, અહીંયા બે ગાયો ગાયો ઓછી છે. આ બિચારા પરમહંસ આવી સાધુ વૃત્તિ રાખીને ફરતા હોય અને એને પણ બાબાઓ આ રીતે બધા મારી રહેલા છે. કોઈ રાજાઓ પણ એ સંતોની સહાય કરતા નથી, કારણ કે એ પણ બધા આ બાબાઓની પક્ષીની અંદર જ ભળી ગયેલા. લોલંગર બાબાએ મુક્તાનંદ સ્વામીને એટલો માર મારેલો અમદાવાદમાં કે મુક્તાનંદ સ્વામીની આંખમાંથી આવી રીતે લોહી નીકળવા માંડેલું, એટલો બધો અસહ્ય માર એ આ બધા સંતોને પડી રહેલો છે. એક હીરાદાસ નામના સાધુ હતા, એ મહારાજનો સત્સંગ કરવા માટે ગામો ગામ ફરતા હતા અને કોઈક વાર આવી રીતે બાબાઓને હેડફેટે આવી ગયા તો શરીરની અંદર એક એક જગ્યાએ એમને ડામ દેવામાં આવ્યા. આખું શરીર એની અંદરથી માંસના લોચા એ આવી રીતે આ સાધુના શરીરમાંથી કાઢી નાખ્યા. છતાં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ તો પોતે બોલ્યા કરે, જેમ જેમ મહારાજનું નામ દે એમ એમ વધારે માર આ બધા એમને મારતા. એમ એવી રીતે બેભાન હાલતની અંદર પછી એમને છોડી દીધા. પછી માંડ કંઈક ભાન આવ્યું અને ચાલતા ચાલતા મહારાજની પાસે પોતે આવ્યા. ગાતરિયું ઓઢેલું એટલે કંઈ ખબર પડી નહીં, પણ જેવા મહારાજને આમ દંડવત કરવા ગયા અને ગાતરિયું સરકી ગયું ત્યારે મહારાજે જોયું તો આખી આમ છાતી ઉપર અને પીઠ ઉપર બધા સોળ ઉઠી આવેલા, માંસના લોચા બધા બહાર નીકળી ગયેલા. મહારાજની આંખમાં પણ આંસુ આવી ગયા કે આવું બધું કષ્ટ આ મારા સંતોને પડી રહેલું છે. નાની બોરી ને મોટી બોરું બે ગામ છે ઝાલાવાડ ભાલમાં, ત્યાં આગળ એક બાવો રહેતો હતો. તો સંતો નાની બોરુથી મોટી બોરું એટલે કે એમ વડતાલી ગઢડા જતા હોય તો પહેલાં નાની બોરું આવે, તો ત્યાંથી મારતો મારતો પોતે છેક મોટી બોરું સુધી જાય અને ગઢડાથી વડતાલ આવતા હોય તો મોટી બોરુથી શરૂ કરે મારવાનું, તે ત્યાંથી મારતો મારતો છેક નાની બોરું આવે ને ત્યાં સુધી પોતે મારે, પછી હદ પૂરી થાય એટલે જવા દે આગળ. તો આ પ્રકારનો ત્રાસ એ સંતોને પડતો. બાવાઓની લાકડીઓ પણ માર મારીને ભાંગી જતી, છતાં પણ આ સંતો સામે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરતા નહીં, કારણ કે મહારાજે કહેલું કે આપણે ક્ષમા રાખવી. તો આ બધા સંતો સમર્થ હતા, છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રતિકાર એ પોતે કરતા નથી. એકવાર અહીંયા બધા સંતો વિચરણ કરતા કરતા ઝાલાવાડ ગયેલા અને આ બ્રહ્માનંદ સ્વામીનું મંડળ આવી રીતે આ બાવાઓની ઝપટમાં આવી ગયું, બધાને ચીપિયાથી ને સોયાથી ને ત્રિશુળથી બધે માર મારવા માંડ્યા. તલવાર પણ બાવાઓ રાખતા, તલવારથી એ મારવા માંડ્યા. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ જે મુખ્યો હતો એ મંડળીનો, એને બોલાવીને વાત કરી કે તમે છે ને અમને મારવું હોય તો મારો, એનો કંઈ વાંધો નથી, પરંતુ આ તમારા જે બધા હથિયારો છે ને એ અત્યારે તમારા આશ્રમની અંદર મૂકીને પછી લાકડીઓથી અમને મારવાનું રાખો, કારણ કે આ જે બધા સાધુઓ જેને તમે મારો છો ને એમાં કેટલાક દરબારો છે, ક્ષત્રિયો છે, આ બધા એમને એમ સાધુ થયા નથી પણ મોટા ગ્રાસ મૂકીને સાધુ થયેલા છે. હવે એમ બધાને તલવાર ચલાવતા આવડે છે, પટ્ટા ખેલતા આવડે છે, એકાદનું જો જનું નામ ઉછળી આવશે અને તલવાર બલવાર હાથમાં આવી ગઈ તો એક તમારા માથા સલામત રહેશે નહીં, માટે બધા હથિયાર અંદર મૂકીને પછી અમને મારવા માટે આવો. તો આટલું બધું આમ સામર્થ્ય હતું બધાનું, છતાં પણ પોતે બધું સહન કરતા અને આટલો બધો જબરજસ્ત ત્રાસ આ બધા સંતોને પડવા માંડ્યો ત્યારે મહારાજને પણ આવી રીતે હવે ઉદાસી થઈ ગઈ. મહારાજ એકવાર પછી બધા સંતોને ભેગા કરે છે અને વાત કરે છે કે સુણો સંત શ્રી હરિ કહે, આપણે બહુ બહુ સહ્યું, જેમ જેમ આપણે ક્ષમા કરી તેમ તેમ દુષ્ટે દુઃખ દયું, આજ પછી એક મારું વચન હૃદય ધારજો, દુષ્ટ આવે જો મારવા તેને થોડું ઘણું ડરાવું. મહારાજ કે અત્યાર સુધી આપણે બહુ સહન કર્યું છે, આપણે ક્ષમા રાખી, પરંતુ જેમ જેમ આપણે ક્ષમા કરીએ છીએ એમ એમ આ દુષ્ટ માણસો આપણને વધારે દુઃખ દે છે, માટે હવે જો કોઈ તમને મારવા માટે આવે તો તમે થોડું ઘણું એને ડરાવજો. ત્યારે તે સંત બોલ્યા, મહારાજ નહીં કહો એમ. ત્યારે સંતો શું કહે છે કે મહારાજ તમે એમ ના કહો, ભૂંડા ભૂંડાઈ નવ તજે તો ભલા ભલાઈ તજે કેમ. એ લોકો પોતાની દુષ્ટતા છોડતા નથી તો અમે અમારો સાધુનો ધર્મ એ શા માટે છોડી દઈએ. મહારાજે આવી શૂરવીરતાની વાતો સંતો પાસેથી સાંભળી ત્યારે બહુ પ્રસન્ન થઈ ગયા, કારણ કે પરીક્ષા કરવા જ મહારાજે પૂછેલું, પણ સંતોએ મચક આપી નહીં કે મહારાજ ગમે તેટલું દુઃખ પડે તો ભલે પડે, પરંતુ આ સાધુનો ક્ષમાનો ધર્મ અમે નહીં મૂકીએ. ત્યારે પ્રભુજી બોલ્યા, ધન્ય ધન્ય સંત તમે, જડ ભરત કદરજ જેવા ક્ષમાવાન ઓળખ્યા અમે, કે તમને ધન્ય છે કે તમે આટલું બધું સહન કરીને પણ સામે પ્રતિકાર કરતા નથી. તો આ ક્ષમા ધર્મનો આદર્શ એ મહારાજે પોતાના પરમહંસો દ્વારા બેસાડ્યો. કિશોરલાલ મશુવાળાએ શ્રીજી મહારાજને ક્ષમા ધર્મના ઉપદેશક કહેલા છે કે દુનિયાની અંદર કોઈ વખત આપણે સાંભળી ના હોય એવી ક્ષમાની ભાવના આ શ્રીજી મહારાજના સંતોની અંદર હતી. ગુણાતીતાનંદ સ્વામી એકવાર વિચરણ કરતા કરતા સાવરગામ છે, સાવરકુંડલા જે કહીએ છીએ ને એમાંનું સાવરગામ, ત્યાં આગળ ગયેલા અને ત્યાંનો દરબાર ઉગો ખુમાણ, એને સત્સંગનો રંગ નહીં. અને જેવા સંતો એના ગામની અંદર બેઠા અને સંતોને બાવળની સોટીએ ને સોટીએ પોતે મારવા માંડ્યો કે આ સાધુઓ બધા સ્વામિનારાયણના ગામ બગાડવા આવ્યા છે, અહીંયા આવશે એટલે હોકલા બંધ કરાવશે, જુગાર બંધ કરાવશે, અફીણ બંધ કરાવશે. એટલે કાઢી જ મૂક્યા અને સોટીથી આમ જબરજસ્ત માર માર્યો. બધા સંતો આવી તે પાછા આવીને ગામની ભાગોળે જરા આમ કળ વળે એના માટે બેઠેલા કે આમ આટો માર માર્યો છે, થોડીક આમ કળ વળે પછી આગળ વિચરણ કરીએ. અને ત્યાંથી બધા ગામના લોકો પસાર થયા થોડા ઘણા. એ લોકો વાતો કરતા હતા કે આવા દરબારના ત્યાં દીકરો ક્યાંથી હોય, આવા બિચારા ગાય જેવા સાધુને આટલા માર્યા એને ભગવાન દીકરો ક્યાંથી આપે. ત્યારે ગુણાતીતાન સ્વામીને વિચાર થયો કે આ દરબારના ત્યાં દીકરો નથી, માટે એમણે બધા સંતોને કહ્યું કે સંકલ્પ કરો આપણે કે આ દરબારના ત્યાં પારણું બંધાય. આજુબાજુ જે હરિભક્ત હતા એને તો આમ આશ્ચર્ય થયું કે સ્વામીની આ શું ભાવના છે કે આટલા બધો માર મારીને એણે આપણને કાઢી મૂક્યા, તોય સ્વામી આવી રીતે એને દીકરો આપવાની આવી વાત કરે છે. અને સ્વામીએ ત્યાં ધૂન કરાવી અને આને તો 60 વર્ષ થઈ ગયેલા એટલે દીકરો થવાનો હતો જ નહીં, પરંતુ સ્વામીના આશીર્વાદથી એના ત્યાં દીકરો થયો. અને એ દીકરો પોતે સ્વામીના આશીર્વાદથી થયેલો એટલે સત્સંગી થયો. અને એ પોતે એકવાર સ્વામી ત્યાંથી પસાર થતા હતા ગામની ભાગોળેથી, તે રમતો હશે અને સાધુને જોયા તરત પહોંચી ગયો અને સ્વામીનું ગાતેરિયું પકડી લીધું અને સ્વામીને કહ્યું કે ચાલો મારા દરબારની અંદર. બીજા બધા સંતોએ ના પાડી કે આગળ વખત જ્યારે ગયેલા ત્યારે આવી દશા થયેલી એટલે હવે જવું નથી. સ્વામી કે ના, અત્યારે હવે કાંઈ વાંધો નહીં આવે, જે દરબારે આપણને મારેલા એ દરબારની અંદર આપણી જોડીઓ ટીંગાવાની છે, ચાલો કે એમ કહીને એ પોતે લઈ આવ્યો. અને સંતોને આવી રીતે બધી આગતા સ્વાગતા કરી, હવે દીકરો લઈ આવ્યો એટલે બાપ કે ના પાડી શકે નહીં. અને પછી એને ખબર પડી બાપને કે આ દીકરો કેવી રીતે મને પ્રાપ્ત થયો છે કે મેં આ સાધુને જ મારીને કાઢી મૂકેલા અને એણે જ પછી મને દીકરો થયો, એના માટે ભગવાનને પ્રાર્થના કરેલી ને એ પ્રતાપે મને દીકરો થયો છે. ત્યારે એને એમ આંખની અંદર આંસુ આવી ગયા કે આ કેવા છે આ સ્વામિનારાયણના પરમહંસો કે આટલું આટલું માર્યા છતાં પણ એ સામે આવી રીતે આપણા માટે આવી પ્રાર્થના કરે છે. અને પછી એ પોતે સત્સંગી થઈ ગયો ને આપી દીધો. તો આ પ્રકારનો આવી રીતે આ ક્ષમા ધર્મ આ સંતો પોતે બધો રાખતા. મહારાજે કહ્યું છે ને શિક્ષાપત્રીમાં કે ગાદી દાનમ તાળનમ ચ કૃતમ કુમતિ જનૈહિ ક્ષંતવ્યમ એવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તૈહિ. ક્ષમા તો દુનિયામાં ઘણા આપતા હોય છે, નથી આપતા એવું નહીં, પરંતુ ક્ષમાથી આ સ્વામિનારાયણના સાધુઓનો ધર્મ પૂરો થતો નથી, પરંતુ ક્ષમા આપીને વળી પાછું એનું હિત થાય એવું ચિંતન કરવાનું એ બહુ અઘરું છે. આપણે સહન કરી લઈએ કોઈ આપણને આમ બે શબ્દો કે માર મારે બધું, પરંતુ સામે એનું હિત થાય એવું ચિંતન કરવાનું એ તો આમ અશક્ય આપણને લાગે. પરંતુ એ પ્રકારનો એક સંયમનો આદર્શ આ મહારાજે પોતે પોતાના સંતો દ્વારા બેસાડ્યો. અને આ રીતે બધા સંતો ફરતા, પરંતુ પછી તો સાધુઓને હેરાનગતિ કેટલી હદ સુધીની વધી ગઈ, તો સાધુઓને આ બધા બાવાઓએ મારી નાખવા માંડ્યા. ખાલી માર મારે ત્યાં સુધી તો બરાબર, પરંતુ હવે તો આવી રીતે મારી જ નાખવા માંડતા બધા. એવું કહેવાય છે કે શ્રીજી મહારાજે 2000 જેટલા સાધુઓ બનાવેલા, એમાંથી 1000 જેટલા તો આ બાવાઓના ઝપટની અંદર આવીને મરી ગયેલા. તો આ રીતે સ્વામિનારાયણના જે સાધુ દેખાયા નથી કે આવી રીતે બધા મારી જ નાખવા માંડતા. ત્યારે મહારાજને લાગ્યું કે આની અંદર તો બધા સાધુઓ ખલાસ થઈ જશે અને જે કાર્ય આ સમાજને સુધારવાનું, લોકોને ભગવાનના માર્ગે ચઢાવવાનું આપણે કરવું છે એ આનાથી થઈ શકશે નહીં. માટે મહારાજ એક સુંદર રસ્તો એ પોતે આ સંપ્રદાયની અંદર દાખલ કરે છે. મહારાજે વિચાર્યું કે સાધુઓ બધા આ માર ખાય છે અને મરી જાયનું કારણ એ છે કે બધા તિલક ચાંદલો કરે છે, જનોઈ શિખાસૂત્ર રાખે છે અને આવી રીતે ભગવા કપડાં ધારણ કરે છે, આવું ધોત્યું ગાતર્યું, એટલે બધાને ખબર પડી જાય છે કે આ સ્વામિનારાયણના સાધુ છે. માટે હું આ બધા સંતોને કોઈ ન ઓળખે એવા કરી દઉં, પછી આમને તકલીફ જે કંઈ પડે છે એ થોડી ઘણી ઓછી થઈ જશે. એટલે મહારાજ બધા સંતોને પરમહંસ દીક્ષા આપવાનું પોતે હવે વિચારે છે. પરમહંસ દીક્ષા એટલે શું? તે સંન્યાસીના જેમ ફરવાનું, એને શિખા પણ રાખવાની નહીં. સંન્યાસીઓ પોતે મુંડન કરાયો તો એમાં શિખા રાખે નહીં. જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જ આપણે છીએ તેની અંદર શિખા રાખવાની હોય છે, પણ સંન્યાસીએ પોતે રાખે નહીં. એટલે શિખા ઉપરથી ખબર પડી જતી કે આ સ્વામિનારાયણના સાધુ છે, એટલે બાવો એને મારતા. તો એ શિખાનો મહારાજે ત્યાગ કરાવી દીધો. અને ત્યાર પછી જે જનોઈ ધારણ કરતા સંતો આપણા, તો સંન્યાસીને જનોઈ પણ ના હોય તો એ જનોઈ ઉપરથી ઓળખાઈ જતા, જનોઈ પણ ત્યાગ કરાવી દીધો. પછી પૂજા કરતા સંતો બધા, તો પૂજા કરતા ખબર પડી જાય કે આ સ્વામિનારાયણના સંતો. મહારાજ કે આજથી તમારી પૂજા પણ બંધ. પછી આવી રીતે મહારાજે બધું જે એઠા જૂઠાનો વિવેક જમવાની અંદર શીખવાડેલો એ પ્રમાણે સંતો રહેતા, એનાથી ખબર પડતી લોકોને કે આ રીતે આ સ્વામિનારાયણના સાધુ છે. મહારાજ કે આજથી તમારે 18 વર્ણનું ખાવાનું, જે આવે એ તમે ખાજો, તમને કોઈ બાદ નથી. આવી રીતે બધા જ નિયમો એ મહારાજે આ બધા મુકાવી દીધા. ત્યારે બધા સંતો કહે છે કે મહારાજ આ પરમહંસ દશા તો જેવો સિદ્ધ હોય ને એને શોભે, અમે તો હજી સાધક છીએ અને અમે આવી રીતે જો વર્તીશું તો અમે તો અમારા માર્ગમાંથી ભ્રષ્ટ થઈ જઈશું. ત્યારે મહારાજે કહ્યું કે કાયમ આખી જિંદગી ક્યાં આપણે આ રીતે રહેવાનું છે, સંપ્રદાય વધી જશે અને ત્યાર પછી લોકોને આપણા પ્રાણ માટે આવી રીતે આદરભાવ થઈ જશે, પછી પાછી તમને સાધુની દીક્ષા એ અમે આપીશું અને પરમહંસ દીક્ષા અમે તમને આપીએ છીએ, અમે તમારા અંતરની અંદર સદાય તમારી સાથે રહીશું અને તમારા નિયમ ધર્મ એ બધા જ અમે તમારી સાથે રહીને સાચવીશું. ત્યારે મહારાજ આવી બાંહેધરી આપી અને એ વખતે કાલવાણીની અંદર એક સાથે 500 સંતોને મહારાજે પરમહંસની દીક્ષા આપી. એટલે આ શિખાસૂત્રનો ત્યાગ કરાવ્યો અને આ રીતે જે કંઈ બધા નિયમો હતા એ નિયમો મહારાજે બધાને ધરાવ્યા કે જેથી એ લોકો ઓળખાય નહીં કે આ સ્વામિનારાયણના સંતો આ સંવાદની અંદર ફરી રહેલા છે. કારણ કે બીજા બધા બાવા જેવા જ હવે પોતે લાગે, જેથી કરીને તકલીફ એ થોડી ઘણી ઓછી થાય. તો આ સંવત 1863ની અંદર એક સાથે એમણે 500 પરમહંસોની દીક્ષા આપી. બધા સંતો હતા પણ એમને પરમહંસ આવી રીતે મહારાજે કર્યા તો આ એક અતિ અલૌકિક કાર્ય એ મહારાજે પોતે કર્યું. શ્રીજી મહારાજ સર્વોપરી છે એ સમજવા માટે એમનું આ એક જ કાર્ય પૂરતું છે. આ 500 સંતો કેવા હતા એનો આપણે આવતીકાલે વિશેષ વિસ્તારથી આવી રીતે વિચાર કરીશું, પરંતુ આવા 500 સંતોને એક રાત્રિની અંદર મહારાજે પરમહંસો કરી નાખ્યા એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે મહારાજનો પ્રભાવ એ બધા સંતો ઉપર કેવો પડ્યો હશે. આ સંતો કોઈ સામાન્ય નહોતા, એમની સામર્થ્ય કેવી હતી, એમને ઐશ્વર્ય કેવા હતા, એમની સ્થિતિ કેવી હતી, એ બધાનું આપણે આવતીકાલે વિવરણ કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આવા મોટા મોટા પરમહંસોને શ્રીજી મહારાજે પોતાના વશની અંદર રાખ્યા અને આવું રીતે કાર્ય કરાવ્યું ત્યારે મહારાજ પોતે કેવા સમર્થ હશે. સ્વામીએ વાતોમાં લખ્યું છે ને કે ભેંસ વિયાય, અરે હાથી આથણી વિયાય તો ભેંસ જેવું બચ્ચું આવે અને જૂ વિયાય તો લીખ આવે. એમ જેણે આવા સમર્થ પરમહંસો કર્યા હશે તો એની પોતાની તો સામર્થ્ય કેવી હશે. એક એક પરમહંસ એમ ભગવાન થઈને પૂજાય એવી સામર્થ્યવાળા હતા. એ બધાને શ્રીજી મહારાજે આ પરમહંસ બનાવીને પોતાની આજ્ઞામાં જીવનભર રાખ્યા ત્યારે આપણને ખ્યાલ આવે કે મહારાજનો પ્રભાવ, મહારાજનું ઐશ્વર્ય તો કેવું હશે. તો એની ઉપરથી આ મહારાજનો મહિમા એ વિશેષ આપણને સમજાશે. તો આ પરમહંસોની વાતો એ વિશેષ એ આપણે આવતીકાલે કરીશું. તો આજના ચરિત્રની અંદર મહારાજે આપણને આ 5 દોષોથી મુક્ત થવાની વાત સમજાવી કે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન એ આપણે આ સત્સંગની અંદર એ કોઈ દિવસ રાખવું નહીં. અને ત્યાર પછી પોતાની લીલાઓ દ્વારા કેવું સુખ મહારાજે પોતાના ભક્તોને આપેલું એ પણ આપણે જોયું. એવા ને એવા ચરિત્રો આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે આ રીતે કરી રહેલા છે. હવે કરવાનું આપણે એટલું છે કે એમની સ્મૃતિ કરવાની. એ જે કંઈ લીલાઓ ચરિત્રો કરે છે જેનો આપણને દર્શનનો યોગ થાય છે એને વારંવાર સંભાળવાના, વારંવાર એનું ચિંતન કરવાનું, તો એ ભગવાનની મૂર્તિ આપણા અંતરની અંદર ખડી થઈ જાય. તો આ ચરિત્રોની સ્મૃતિ અને 5 દોષોથી મુક્ત થવાની વાત એ સત્સંગી જીવનની અંદર મહારાજે આપણને સમજાવી છે. તો આજે મહારાજને આપણે એવી પ્રાર્થના કરીએ કે આ 5 દોષોથી મુક્ત થવાનું બળ એ મહારાજ આપણને આપે અને એમના લીલા ચરિત્રોની અંદર અને સ્વામીના લીલા ચરિત્રોની અંદર આપણું મન સદાય પરોવાયેલું રહે અને એમની મૂર્તિ સદાય આપણા અંતરમાં સ્થિર થઈ જાય એવી પ્રકારની બળબુદ્ધિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.
3: આ પત્ર વારે વારે મને પ્રશ્નો આવ્યા કરે બધા, એટલે આ પત્ર લખી નાખ્યો. એમાં છેલ્લું બાકી છે એ આપણે નો વોટ વી હેવ ટુ ડૂ, હવે શું કરવાનું. આ નિષ્ઠા ને બધી આ થઈ ગયું, નિષ્ઠા પાકી વસ્તુ છે. નિષ્ઠા થાય, સ્વામી કહ્યું કે જેને નિષ્ઠા થઈ એને કાંઈ કરું રહ્યું નથી, બધું થઈ રહ્યું છે. એટલે બીજું બધું થાય, બધું જ થાય. નિષ્ઠા તો એક મારા સ્વામી આવ્યા પછી જ નિષ્ઠા થઈ શકે, તો એ તો આપણે બધું થઈ ગયું છે. અને કૃપા શાસ્ત્રીજી મહારાજે બહુ દયા કરી અને આપણને દ્રઢ કરાવી નિષ્ઠા. હવે નિષ્ઠાનો કોઈ આપણે બાકી રહે નહીં. આપણે જે સત્સંગ પરીક્ષા ને આ ને બધા એમાં બધામાં બધી વાતમાં વાતે વાતે નિષ્ઠાની વાત આવે છે, એટલે એ તો બાકી નથી. હવે શું કરવાનું છે? વોટ વી હેવ ટુ ડુ? નો નેગેટિવ્સ ઇન સત્સંગ, નો નેગેટિવિટી.

બધા ટાંટિયા ખેંચવાને આ કરવાનું બધું કરવું. સત્સંગમાં ના થાય ટાંટિયા ખેંચવાનું, તો તમારે મારા ટાંટિયા તમે ખેંચશો તો પાર નહીં આવે, પત્તો નહીં પડે. એટલે એ વાત તો છે જ નહીં. એટલે દુનિયાદારીમાં બધું આવે છે, બધું બધું એ સત્સંગમાં ના આવે. The world is full of negativities, the greatest cause of all miseries, woes and what not. Badhu kankash kajya bada eno karan negativities che. Avrai je na karavano kare e badha e badhu e duniyadari ma aave che. Apre to div bhav mare ke div bhav દરેકમાં દીવ ભાવ રાખવાનો. અને દીવ ભાવ રાખે ને એનું ફળ શું, એકદમ રોકેટ સ્પીડમાં અક્ષરધામ બાજુ દીવ ભાવ ના હોય તો બધું. દીવ ભાવ એટલે માયા પર. ઓલા બીજા બધા દીવ ભાવની વાત કરે છે એ બરાબર છે, પણ આપણે દીવ ભાવની વાત કે માયા પર. એટલે માયા પરમાં તો કોઈ દોષ ના હોય કોઈ. એટલે આપણે કોઈ હરિભક્તમાં દીવ ભાવ રાખવાની વાત કહીએ એટલે કોઈ હરિભક્તમાં દોષ છે જ નહીં. અને મારાનો સંબંધ થયો ક્યાંથી દોષ હોય, મારા સ્વામીનો સંબંધ થયો એટલે પારથી પાર એ બધું ભગવાન કરી નાખશે. એ મહારાજે કહ્યું અષ્ટાંગીઓ કા રોગ, એ બે વિના અંતરનો મેલ જાય નહીં. એટલે એ ભગવાનનું કાર્ય છે. આપણે દીવ ભાવ રાખો. આપણે જો બે ખાના બનાવે ને, એક ગુણનો અને એક અવગુણનો, તો સત્સંગમાં અવગુણ ઉપર ચોકડી મૂકવાની છે જ નહીં. અને આપણે ગુણની જ વાત કરવાની, તો ગુણમાં એ બધી પોઝિટિવિટી છે ગુણમાં, અને અવગુણમાં એ નેગેટિવિટી છે. એટલે એ સત્સંગ કહેવાય જ નહીં. એટલે આપણે ગુણની બાજુ ગુણ લેવો. એટલે દીવ ભાવ મહિમા, સંબંધનો મહિમા ઇઝ ગ્રેટેસ્ટ મહિમા. સંબંધનો મહિમા એ બીજે મહિમા પહોંચી ના વરાય, બાદ બાકીનો મહિમા પહોંચી ના વરાય. તો 10 ગુણ અને 15 અવગુણ, એટલે 5 અવગુણ રહ્યા, બાદ બાકીનું મહિમા. એટલે ગુણ ને અવગુણ બાદ કરવાનું, એડ કરવાનું બધું, એમાં પહોંચી ના વરાય. સંબંધનો મહિમા, કોનો સંબંધ થયો છે? પૂર્ણ પુરુષમ નારાયણ શ્રીજી મહારાજનો સંબંધ થયો, સ્વામીનો સંબંધ થયો, અરે મુક્તનો સંબંધ થાય, તમારા બધાનો સંબંધ થાય, તો એ અક્ષરધામમાં જાય. બીજાની ક્યાં વાય. એટલે સંબંધનો મહિમા, મહારાજને મૂકીને આપણે આપણો કોઈ મહિમા નથી. શ્રીજી મહારાજનો સંબંધ થયો એટલે એકદમ હાઈ સ્પીડમાં. જો તમે ગ્રાઉન્ડમાં ચાલો કેટલું ચાલો, અને દરિયો આવે તો ઊભા રહો, અને પ્લેનમાં બેસો તો પ્લેનનો સંબંધ થયો એકદમ ઝપાટા બંધ થઈ ગયા. એટલે મહારાજનો સંબંધ થયો. મહારાજ તો અનંત પ્લેન કરતા એમનું બળ વધારે છે. એટલે એ સંબંધનો મહિમા થાય. એટલે બીજો કોઈ વિચાર જ કરવાનો નહીં. મહારાજનો સંબંધ થયો, સ્વામીનો સંબંધ થયો, સત્પુરુષનો સંબંધ થયો, કોઈ વિચાર કરવાનો નહીં. બીજો વિચાર આડાવડી કરીએ એ આપણું સત્સંગમાં બાધક થાય. દીવ ભાવ મહિમા, સંબંધનો મહિમા ઇઝ ગ્રેટેસ્ટ મહિમા. દાસ ભાવ, શ્રીજી મહારાજ જજેસ અસ ઈચ ઓફ અસ એઝ ટુ હાઉ મચ દાસ ભાવ વી હેવ વિથ અધર્સ એન્ડ અકોર્ડિંગલી હી લાઇક્સ અસ ટુ દેટ એક્સટેન્ટ. આપણે બીજા સામે આપણે જેટલા દાસ થયા, બીજા હરિભક્તના હરિભક્તના એના દાસના દાસ થયા, તો મહારાજ એનાથી માપે છે. મહારાજ માપે

0: આપણે કાપડ શાનાથી મપાય? કાપડ મીટર અને પાણી લીટર. અને મહારાજ આપણને કઈ રીતે માપે છે? દાસભાવ. તમે કેટલો દાસભાવ છે એનાથી તમે મપાઈ જાઓ છો. અને મહારાજ એટલા જ, જેટલા દાસ થયા એટલો જ આપણને ચાહે છે, બોલાવે છે અને ભેટે છે, બધું કરે છે. જેટલા દાસ થયા એટલા. હી લાઈક્સ અસ ટુ ધેટ એક્સટેન્ટ. ગુણ, જ્ઞાન એન્ડ સેવા આર ધ વેલ્યુઝ વિચ વી હેવ ટુ પ્લે વિથ એક્સટેન્સિવલી. ગુણ ગ્રહણ એ શ્રી આપણે મહારાજે કહ્યું ને, ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી અમે માનીએ છીએ. એટલે આપણે એના સાથે રમવું, ગુણ ગ્રહણ સાથે રમવું, મહિમા સાથે રમવું, દાસભાવ સાથે રમવું, એ આપણે રમત એનાથી રમ. અને બીજી અભરાઈ અવગુણ અવગુણ એ બધું છે જ નહીં સત્સંગમાં, લાવવાની જ વાત નથી. ડિવાઇન પ્લે વિથ ગ્લોરિયસ વેલ્યુઝ ઇઝ સત્સંગ. આપણે ડિવાઇન પ્લે જપે, જે ડિવાઇન પ્લે તો દેખાય, બાલ રમત દેખાય, બાલ મંડળનું દેખાય, પણ ડિવાઇન પ્લે છે. આ બધા મુક્તો છે, નાના નાના ટેણિયા. તમે ટેણિયા કહે ને તો મુક્તો છે, બધા ટેણિયા ના કહેવાય. એટલે આપણે ઊભા એટલે કર્યા, દર્શન થયા બધાને. નીચે જતા રહે છે ને એટલે દર્શન થાય નહીં અહીંથી. એટલે એ બધા કોઈ બધા મુક્તો છે, કોઈ એનો સંબંધ કોનો છે એને એ વાત જોવાની. એટલે ડિવાઇન પ્લે વિથ ગ્લોરિયસ વેલ્યુઝ ઇઝ સત્સંગ. આપણા દિવ્ય મૂલ્યો છે આ દિવ ભાવ સંબંધનો મહિમા, આ બધા દિવ્ય મૂલ્યો છે, ગુણ ગ્રહણ ને બધું. એના સાથે રમવું, એના સાથે રમવું બધા, એના સાથે કુસ્તી કરવી, એના સાથે બધું. ઓલા બે બાળકો છે ને ગુલાટ ખાય કરે તો આપણે રમત એની સાથે, આ દિવ્ય ગુણો છે એની સાથે આપણે રમવું. અફોલ્ડ સત્સંગ ટીલ યોર લાઈફ ટાઈમ લાસ્ટ બ્રેથ એટ એની કોસ્ટ. સત્સંગ છોડતા નહીં, મહામૂર્ખાઈ કહેવાય છે સત્સંગ છૂટ્યા તો. અને સત્સંગ છૂટવાનું કારણ માન. માન તમને ના મળે એટલે સત્સંગ છૂટી જાય, ચૂરા ચૂરા થઈ જાય. અને પછી ક્યારે જોગ થાય ફરી કહેવાય નહીં, એટલે સત્સંગ છોડતા નહીં. એન્ડ યુ હેવ અર્ન ટ્રિલિયન્સ ઓફ ડોલર. અને આ રીતે વર્તો તમે દિવ્ય ગુણોથી, એની સાથે રમવાનો, એની સાથે એનું સમજવાનું કે આ દિવ્ય ગુણો શું છે. અને એ તો તમે ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ કમાયો છો તમે સહજાનંદ સ્વામીમાં. માયા થકી રક્ષા થઈ ગઈ. મોટો જથ્થો છે ને દરિયામાં, 90-95% પાણી સ્થિર હોય છે અને થોડુંક 1000 ફૂટના મોજા આવે સમયે, એટલે આપણી રક્ષા તો મોટી થઈ ગઈ. હવે માયા પર થઈ ગયા, હવે માયામાં જવાનું જ નથી. આપણે આ વિચાર જેવી વાત છે, શું માયા, શું માયા બધાને હરખી લે છે, બધાને ભલભલાને
1: ફૂટાળા પંડિતો વિદ્વાનો ગમે એવા સાધનો કરનારા બધાને હડપ આમ કહી લે. અને પછી જે થોડુંક રહ્યું છે 5% એ આજ્ઞા પારો તો, નહીં તો આજ્ઞાનું જેટલો લોભ એટલું માયા વર્ગે ઉપર ઉપર નહીં. મોટો જથ્થો તો પાર પડી ગયો છે, પણ આજ્ઞા લોપીએ એટલે જેમ આપણે જતા હોઈએ અને સમળી ચાંચ મારે મારા કરે સુખ આવે, સમળી તે આજ્ઞા લોપાથી એવું થાય સુખ ના આવે. પણ માયા તો તરી ગયા છે એ તો ગેરંટી. અને ભગવાન સ્વામિનારાયણ અતિ કૃપા કરી, મહારાજ સ્વામીએ અત્યંત કૃપા, જેની કૃપાનો પાર નથી, એ કૃપાને પાત્ર થવું પડે. કૃપા થઈ છે પણ કૃપા પાત્ર આપણે શબ્દ વાપરીએ, કૃપા પાત્ર. આ ભગવાનના કૃપા પાત્ર છે, સ્વામીના કૃપા પાત્ર છે. પાત્ર શબ્દ જે અડાડ્યો એના માટે આજ્ઞા અને ઉપાસના. ઉપાસના તો શાસ્ત્રી મહારાજે લહેર કરી નાખી, આપણે બધાને એવો નિશ્ચય કરાવ્યો છે એમાં કંઈ જોવા પડવું નથી. અને બધા અને એના બળે જ આપણે કૂદીએ છીએ, ઉપાસનાને બળે. પ્રગટ જે મહારાજે વાત કરી, શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સ્વામી મહારાજ, એના જોરે આપણે કૂદીએ છીએ. પણ આજ્ઞામાં થોડું આગું પાછું થાય છે. એટલે આજ્ઞામાં પણ એક વાત છે, જો તમને એમ રહે કે મારેથી આજ્ઞા પડાતી નથી, પારો પ્રયત્ન કરે, પ્રયત્ન કરે પ્રયત્ન તો બરાબર છે, તો મહારાજની દ્રષ્ટિ રહે. પણ એવું લાગે કે આજ્ઞા પાલન શું જરૂર છે, આમ તો શિક્ષાત્રી બહુ એમાં એમાં જ ખોટ કાઢે, તે ગુનો થયા એ વર્ગે આપણને. પણ આજ્ઞા પાળતી નથી, મારે પાળવી છે, પાળવી છે એવું તો એવું હોવું જોઈએ. અને છતાંય ના પરાય, પાળવી છે છતાંય તો બરાબર છે. તો અને એકદમ ઢીલું લીસું મૂકી દે, લાપસી શીરવા જેવું આજ્ઞા, આમ પરાય તો ઠીક, ના પરાય તો ને એવું નહીં. આજ્ઞા પાર ખૂબ તાંડવ. અને મહારાજે કહ્યું નિશ્ચય ને નિયમ એ બે રાખે. નિશ્ચય તો આપણને શાસ્ત્રીમાંની દયા ખૂબ છે, નિયમમાં થોડું આગું પાછું થાય. તો એ બે હોય તો અક્ષરધામ જવા સુધી કોઈ રોકે નહીં આપણને. અને પછી અહીંયા આપણે સત્સંગ કરીએ છીએ એમાં દીવ ભાવ રાખવા. જો સ્વામી મહારાજે પોતે કહ્યું છે કે સંતો હરિભક્તો બધા દિવ્ય છે, આ મર્મની વાત. મર્મની વાત એટલે હા, એ કંઈ કહેવાય નહીં, જેવા તેવાને કહેવાય નહીં, સિક્રેટ, પરમ સિક્રેટ. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે, વિચારે તે મગ્ન થઈ જાય છે અને જગ જીતી જાય છે. અને એનો આનંદ આઠે પર આનંદ માતો નથી. આ બહુ સમજાવ જેવી વાત છે, બહુ સાંજે કે આ મર્મની વાત કહી એટલે શું બાકી રહ્યું કે સમજતા જ નથી. શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે લૌકિક અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય, અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય, ત્યારે તરત ઉદાસ થઈ જઈએ છે. ઇન્સ્ટન્ટલી ઉદાસ, એકદમ આનંદ કેફ હોય અને ફટ એકદમ ઝીરો લેવલ ઉપર આવીએ, તરત ઉદાસ થઈ જઈએ છે. તો અને અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. મને આ જ દુઃખ છે કે અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય. આ બધા દિવ્ય છે, તમે ગમે એમ કહીને ફીટ બેસાડી દે, બધા દિવ્ય જ છે. બધા માયા પર છે, દિવ્ય છે એટલે માયા પર. આ સામાન્ય બધા બધા બ્રહ્માંડો અવતારો બધા હોય છે, દિવ્ય છે, પણ એવી દિવ્યતા મહારાજ માયા પરની વાત કરે છે. નિર્દોષ કહે છે, નિર્દોષમાં આ નિર્દોષ જે આપણે દોષે રહી કામ ક્રોધ લોભ રહી એ નહીં, ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા અહીં છે, અહીં છે એવા અક્ષરધામમાં છે, એ નિર્દોષ ભાવ ભાવ રાખ્યો તો આપણને. એટલે મહારાજ આ છે, અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. મારે આ દુઃખની વાત કેટલી વાર મારે કે આ દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય, પણ આપણે કામી છે, ક્રોધી છે, લોભી છે એવું જ સમજી જઈએ. એ બધા દોષ હોય તો ચપટીકમાં જ થશે. તમે આ દીવ ભાવ રાખો તો જતા રહે, એક દોષ ઊભો ના રહે. નમનારામાં એક દોષ ઊભો નથી રહેતો નમનારા, તો એવી વાત છે. પણ આપણે એ બાજુ ચાલીએ છીએ, ધસીએ છીએ. તમે રક્ષા કયા થકી? આ બંગલા મોટરને એ રક્ષા નહીં, રક્ષા બધા ફીફા છે, એ તો કચરો છે, એની થકી રક્ષા નહીં. અને આપણા દેહની રક્ષા પણ નહીં. આ તો ભગવાન દેહની રક્ષા કરે છે, દયારૂ છે, પણ દેહની રક્ષા પણ નહીં, ના પાડી છે. એટલે આપણે તો દીવ ભાવ, આત્મા ભાવ, આત્મા ભાવે રહેવાનું છે. અને આત્મા ભાવે જો મહારાજે કહ્યું કે આપણે સૂરીની સજા થતી હોય એટલે ફાંસીની સજા થતી હોય અને ભગવાન બાજુમાં ઊભા હોય, પછી સંકલ્પ ન થાય કે આ ભગવાન બચાવે તો ઠીક, સંકલ્પ ન આવે, તે મહારાજ એના ઉપર અતિ રાજી. અને એવા એ નિષ્કામી કહેવાય, નિષ્કામી પુરુષ એ આ રીતે એટલું કહેવાય કે ભગવાન રક્ષા, ભગવાન ઊભા હોય રક્ષા ના માગે, ભગવાનની ઈચ્છાથી થાય છે પછી રક્ષા શાની વાત છે. એટલે એવું હોય એટલે કામ ક્રોધ કદાવી લૂંટે નહીં. અને હા, ધીરજનું બળ ખૂટે નહીં, ધીરજ ધીરજ રાખે. પાઠ ગળા તો આમ જ કરે, પાઠ બરફની પાઠ માથે રહી, ધીરજ ધીરજનું બળ ખૂટે નહીં. સેવામાં, ભક્તિમાં, કોઈમાં ધૂન પ્રાર્થના ભજન કીર્તન, ધીરજનું બળ ખૂટે નહીં. બહુ થયું એવું ના થાય, અને સમય ના હોય એ વાત બરાબર, પણ એવું ના થવું જોઈએ કે હવે પૂરું થઈ ગયું હવે એક વર્ટી હોય એટલે ધીરજનું બળ ખૂટે નહીં, મને કામ ક્રોધ લૂંટે નહીં, એટલે આ રક્ષા માગીશ. મોટર બંગલો આવે એ રક્ષા નહીં, એ તો હજુ આજે કરોડપતિ ને કાલે રોડપતિ એ કંઈ રક્ષાની વાત નથી. અને આપણા જે હરિભક્તો મહારાજના વખતથી આ લોકમાં આર્થિક રીતે સુખી છે જ નહીં, થયા જ નથી. માંડ ખેંચી ખેંચીને બધું પૂરું કરે. અને અમારે પણ તમે આ સેવા કરો છો, ભક્તિ કરો છો, થાર કરો, આ સુવર્ણ દાન કરશો, એમ તમે લાખ રૂપિયા હોય લાખ ડોલર એમાંથી 5-25 આપે ભગવાન માન્ય કરે છે, કઈ સેવા કઈ ભૂલતા નહીં. પણ ઓલી કે ખેંચ તાણ હોય એની અંદર પણ આ સેવા ભક્તિ ચાલુ રાખે એ ભક્તિ કહેવાય, સાચી ભક્તિ કહેવાય. અને એવા આપણે બધા ઘણા બધા હરિભક્તો કરે છે એ સેવા, એ જાતની સેવા. પણ રક્ષા એટલે આપણે આ કામ ક્રોધ એના થકી રક્ષા કરજો. ઓલા આ દેહની રક્ષા, ઘરબાર કુટુંબ પરિવાર એ રક્ષા નહીં, કામ ક્રોધ લોભ થકી રક્ષા કરે ભગવાન, એ મુદ્દો છે. અને એ જ વર્ગ્યા છે જન્મો જન્મથી, એ છૂટતા નથી. અનાદિકાળથી કારણ લેવામાં પડ્યા છે, કામ ક્રોધ લોભ મોહ, એના થકી રક્ષા કરો મારા. અને એ રક્ષા તો આપણે થઈ ગઈ છે મોટું પાયે. પણ જો ધર્મ નિયમમાં લોચો પોચો હોય તો કામ ક્રોધ તાણી જાય, લૂંટી જાય તમને, એવું છે. એટલે આવી એટલે આપણી રક્ષા છે, અખંડ બળમાં રહેવું અને નિર્દોષ ભાઈ દાસ ભાઈ સેવા કરતા રહે. સહજાનંદ સાહેબ
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી ગુણનો ભંડાર હતા, અનેક ગુણો એવા હતા અને દોષે રહિત. નહીં તો બીજા ગુણો હોય પણ દોષ પણ સાથે હોય, પણ સ્વામી અને સેવામાં તો જે પ્રતિજ્ઞા લીધી એ પ્રતિજ્ઞા સારધાર પાર પાડી છે. એક જ વાર પ્રતિજ્ઞા લીધી છે, બીજી વાર નથી લીધી. આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ વારે વારે, દર વર્ષે પ્રતિજ્ઞા લઈએ છીએ, પણ સ્વામીએ અને પ્રતિજ્ઞા અને સેવા, સેવા ધર્મ અને સેવા પણ ચારે ખૂણેથી કોઈ રીતે બાકી રાખી નથી. સેવામાં બધા એંગલ કવર કરી લીધા છે અને આ સંસ્થાને બધી રીતે બધા આબાલ વૃદ્ધ ભાઈ ભાઈ સર્વેને સુખ આપ્યું છે, અને એટલું બધું સુખ આપ્યું છે. પણ ઝીલનાર હોય એ અને એની મરજીની વાત છે. પણ સ્વામીએ તો કંઈ ખામી રાખી નથી અને ક્ષણે ક્ષણે એક એક પળ સેવામાં જ, બીજાના ભલામાં જ કર્યું છે, પોતાના દેહની પરવા જરાય કરી નથી. અને એવી રીતે સ્વામી વર્ત્યા છે. હવે સ્વામીનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કંઈ ગુણ ચારે બાજુથી સેવાઓમાં, ભક્તિમાં અને બધા એકાંતિક ધર્મની વાતો કરે છે. એ બધા એમનામાં સિદ્ધ હતું અને શ્રીજીમાના ચરણમાં પોતે સાક્ષાત શ્રીજીમાનું સ્વરૂપ હતા. એટલે આપણે પણ એ રીતે ભક્તિ કરીએ એ જ પ્રાર્થના.

રોજની જેમ આપણે સર્વપ્રથમ હાથ જોડી સાંઈ બાપાની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ.

આપણો બધાનો અનુભવ હશે કે ભૂલા પડવા માટે બહુ જાજી જરૂર નથી. એક જ ખોટો વળાંક અને આપણે ભૂલા પડીએ છીએ. કોઈ ચોક્કસ સ્થાને પહોંચવાનું હોય, હાથમાં એડ્રેસ પણ હોય, ખબર છે અહીંયા જ પહોંચવાનું છે, અહીંયા જ જમવાનું છે, અહીંયા જ સભા છે. વન રોંગ ટર્નિંગ અને આપણે ખોટી સોસાયટીમાં પહોંચી જઈએ. અને જેમ જેમ આપણે એમાં ઊંડા ઉતરતા જઈએ એમ વધારે ને વધારે આપણે ગૂંચવણમાં પડતા જઈએ. સ્થૂળ દ્રષ્ટિએ આવું જોડે બનતું હોય તો આપણી જે જીવન યાત્રા છે એમાં ક્યારેક કોઈક ખોટી એક્ઝિટ આવી ગઈ, ખોટો વળાંક લઈ લેવા ગયો, તો જીવનમાં તો પછી ક્યારેક યુ ટર્ન ના પણ મળાય. ગાડીમાં તો કદાચ આપણે આમ બોર્ડર પેલી ક્રોસ કરીને પાછા આપણે આવી શકીએ. જીવનમાં એટલા માટે હંમેશા એક આપણા એક અંતની એક અપેક્ષા રહે છે કે મારા જીવનમાં કોઈક સાચા એવા કોઈક માર્ગદર્શક મને મળે, પડે પડે મને દર્શન આપે, મારા જીવનનું દર્શન મને કરાવે. મારે ક્યાં પહોંચવાનું છે, એનો રસ્તો શું છે. માઇલસ્ટોન નહીં, માઇલસ્ટોન ત્યાં ઉને ત્યાં ઊભું રહે. અને એટલું જ કે તમારે હજી 50 કિલોમીટર બાકી છે, 40 કિલોમીટર બાકી છે, 30, કેટલો દૂર છે ને, કઈ દિશામાં મારે જવાનું છે, ક્યાં મારે લેફ્ટ રાઈટ સીધું આવડું અવડું કેવી એક્ઝિટ, એ મને બતાવે. આપણા જીવનમાં એવા સાચા માર્ગદર્શક બની જાય, કોઈક મળી જાય, કેટલી રાહત થઈ જાય. કદાચ આપણે ભૂલા પડ્યા હોય પછી પણ જ્યારે આપણે કોઈને પૂછે કે સાહેબ આ પાદર રોડ ક્યાં આવ્યો, સામેનું અટલાદળનું મંદિર છે, ઓ મહારાજ ઇધર ચલાઈ જાઓ, ખાલી આમ લટકું જ કરે, નિર્દેશ જ કરે, પણ એમાં કેટલી રાહત. ઓહો બસ હવે આપણે સાચા માર્ગે આવી ગયા છે, હજી પહોંચ્યા નથી, હજી ગંતવ્ય સ્થાન તો પહોંચવાનું બાકી છે, પણ વિશ્વાસ આવી ગયો હું પહોંચી જઈશ હવે, કારણ કે સાચે રસ્તે આવી ગયો છું. એ જે પ્રતીતિ, એ જે હિંમત ધીરજ, એ સ્વામીશ આપે છે. જીવનમાં પડે પડે આપણે જ્યારે આપણે ગઢમથાનમાં હોઈએ, શું થશે, કેવો રસ્તો પકડવો, આપણી સમક્ષ ઘણા બધા વળાંકો આવતા હોય, ઘણી બધી દિશાઓ ઉઘડતી હોય, મારા જીવનમાં સર્વતા હિત થાય, પરમ શ્રેય મારો થાય, એના માટે મારી કઈ દિશા પકડવી જોઈએ જેમાં ઓછામાં ઓછા વિઘ્ન હોય અને વધારે વધારે લાભ હોય. એ વખતે જ્યારે પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન સાથે, કઈ આપણે કહેલા આપણે જો સામાન્યમાં સામાન્ય પ્રશ્ન કદાચ હોય, છતાં પણ જ્યારે સ્વામીશ્રી પાસે આવીએ છીએ ત્યારે આપણે સચોટ માર્ગદર્શન મળે છે. અને કોઈ પણ વ્યક્તિ ગમે તેવો હોય સ્વામીશ્રી પાસેથી જ્યારે માર્ગદર્શન લઈને જાય છે એના અંતરમાં એક સંતોષ હોય છે, એના અંતરમાં એક હિંમત બંધાય છે, એને ધીરજ મળે છે, એને એક ધરપત આવે છે કે વાંધો નહીં આવે, બસ એ જે હૂંફ છે એ અંદરથી જે બળ મળે છે, પ્રેરણા મળે છે, એ મપાતું નથી. અને સ્વામીશ્રીની એક બહુ જ મોટી એક સેવા છે, દરેક માનવી સ્વામીશ્રી પાસે આવે છે એ જે સંતોષ લઈને જાય છે, એ કંઈ તમે થર્મોમીટરમાં કે બેરોમીટરમાં કે વજન કાંટો પર મમાતો નથી, પણ એ સંતોષ એને જીવનમાં જે હળવાશ પછી અનુભવાય છે. સ્વામીશ્રીની એક બહુ જ ખાસિયત છે, સંતોષ આપો. સલાહ આપનારા ઘણા છે, આજે સલાહ આપનારનો ટોટો નથી. છાપામાં વાંચો તો કેટલાય પુસ્તકો છે મેનેજમેન્ટના, અને ટાઈમ મેનેજમેન્ટ ને, રિસોર્સ મેનેજમેન્ટ ને, સ્ટડી સ્કિલ્સ ને, આ ને તેને, કેટલાય દુનિયામાં ચાલે છે, લેક્ચરો અપાય છે, કથાઓ થાય છે, પારાયણો થાય છે, છાપામાં લેખો આવે છે, સલાહ આપનાર તો ઘણા છે, પણ માર્ગદર્શન તો જુદું પડે છે. એમાં સ્વામીશ્રી જ્યારે માર્ગદર્શન આપે છે ત્યારે એ શબ્દની ધારી અસર કેમ થાય છે, કદાચ એને એ જ શબ્દ બેઠા પર રેકોર્ડ કરીને આપણે પણ બોલી શકીએ ને કે બસ હવે ધંધો વેચી નાખો અને આપણે નોકરી આપણા માટે બરાબર છે. ગઈકાલે આપણે એ પ્રસંગ ના જોયા, એક ઉપરા ઉપડીએ એક સરખો કેસ, એક જ સરખો, પેલાને કહે છે કે તું પેલી છોકરીને ભૂલી જા અને પેલાને કહે છે કે તું ધીરજ રાખ, એનો બાપ વળી જશે, સમજી જશે. આ ક્યારે શક્ય બને, જ્યારે એ માર્ગદર્શની પાછળ કંઈક બીજી શક્તિ કામ કરતી હોય, એક કંઈક પરાશક્તિ કામ કરતી હોય,
ત્યારે બધાને એવું સચોટ માર્ગદર્શન મળે, એ સચોટ એની ધારી અસર પણ થાય, અને એના આધારે માણસો માટે એ સ્વીકાર્ય બને છે. બાકી જેવું તેવું કંઈક બોલી જાય, સાહેબ બે મિનિટ સાંભળે, તમારા 20 પ્રશ્નનો બાપાને 2 મિનિટમાં ઉકેલ આપી શકે છે. અને સામેવાળાને સંતોષ થાય છે કે ના આ વાત બરાબર જ છે, સાચી જ છે. એમાં ઘણા બધા કારણ હોઈ શકે, મને 2-3 કારણ વધારે સૂજે છે અત્યારે. તો સાંઈબાપાની જે સલાહ આપણને અથવા કોઈ પણ મોટા ઉદ્યોગપતિને, કોઈ મોટા પોલિટિશિયને પણ કેમ આમ હૃદય સોંસરી ઉતરી જાય છે, હૃદયને સ્પર્શે છે, એક વાત તો એ છે કે બધા જ દ્રઢપણે માને છે આ પુરુષ નિસ્વાર્થ છે. એમને વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી. મારો ધંધો ચાલે કે ના ચાલે એને શું સ્વાર્થ, એની સંસ્થા તો ચાલવાની જ છે. હું કદાચ ગાદી ઉપર આવું કે ના આવું એમને શું સ્વાર્થ. એટલા માટે દરેક પ્રકારના માણસ, દરેક પક્ષના માણસો સ્વામીશ્રી પાસે આવીને પોતાનું હૃદય ખોલી શકે છે અને દિલ ભરીને પાછા જાય છે. સાંઈબાપાની વાત માન્ય થાય છે કારણ કે એક નિસ્વાર્થ પુરુષ છે. બીજી વાત, એમને ભગવાનનો સાક્ષાત્કાર છે. બાકી આ શક્ય જ ના બને. ગઈકાલના જે પ્રસંગની આપણે વાત કરી છે, જે માણસ ખરેખર પોતે કંઈક એ જીવ ઓળખીને વાત કરી શકતા હોય, આના કર્મ કેવા છે, ભૂતકાળમાં ક્યાંથી આવ્યો છે, ભવિષ્યમાં એના માટે શું રાહ જોવે છે, ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યનું જે સાક્ષાત દર્શન કરી શકતા હોય તો જ આવી રીતે સલાહ આપી શકે. બાકી ગમે તે હોય, વિચાર તો કરો, આપણું ગજું છે, આપણી પાસે કોઈક આવે અને પૂછે કે ભાઈ મારી પાસે 8 લાખ રૂપિયા છે, મારે શું કરવું, એનું ક્યાં મૂકવા, અથવા મારી છોકરીમાં ભણાવું કે નહીં, દેશમાં સેટલ થાવ કે પછી પરદેશ જાઓ, આપણી એવી કંઈક શક્તિ છે, તાકાત છે એને સલાહ આપી શકે. અરે તું રહી જાને, રોકાઈ જાને, કંઈક થાય તો પછી આવડું કંઈ પરિણામ આવે તો આપણે જીવી શકીએ આપણી જાત સાથે, કે મારે લીધે આને કંઈક થઈ ગયું, કારણ કે આપણે પોતામાં વિશ્વાસ નથી. સ્વામીશ્રી કેટલા પોતે કોન્ફિડન્ટ છે, એ કોન્ફિડન્સ ક્યાંથી આવે છે? આજે હજારો માણસો સ્વામી આપણને મળીને જાય છે. આજે ખાલી આપણે હરિભક્તના 2 પ્રશ્ન સાંભળીને, આપણે 2 દિવસ પહેલાં ખાલી 1-2 નજીકના હરિભક્તને ખાલી આમ સાંસારિક પ્રશ્ન સાંભળ્યા, આપણે અપસેટ થઈ જાય. ઓહ, આટલા સારા આપણા સત્સંગી કાર્યવાન કાર્યકર નિષ્ઠાવાન, અને બિચારાના ઘરમાં આવો પ્રશ્ન, આપણે દુઃખી દુઃખી થઈ જાય. એમાં એ વખતે આપણે આમ મન વિવળ થઈ જાય, આપણું મન સ્થિર ના રહી શકે. એ વખતે આપણે પૂછે કે આનું તમે સમાધાન આપો, એ પ્રશ્ન સામેને જ આપણે જ્યારે અપસેટ થઈ ગયા હોય સમાધાન શું આપો. સ્વામીશ્રીને લાઈન લાગે છે, લાઈન રોજે રોજ, ને એક ને એક પ્રશ્ન, એક ને એક પત્રો, એક ને એક ફોન, સંસારના દરેક પ્રકારના પ્રશ્ન સ્વામી પાસે આવે છે. છતાં બાપા સ્થિર મને એ આપી શકે છે જવાબ, ઉકેલ સચોટ. એનો અર્થ એમ કે પોતે કંઈક બહુ જ ઊંચી ભૂમિકા અમને પહોંચ્યા છે. એમને પોતાને કંઈક આત્માનો સાક્ષાત્કાર છે, દરેકનો આત્માનો સાક્ષાત્કાર છે, અને ભગવાનનો સંબંધ છે, એટલે અંતે તો બધાને ભગવાનમાં જ જોડે છે. વર્ષો પહેલાં શિકાગોના એક કોલેજના બહુ મોટા પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સ, તેના રિલિજિયસ સ્ટડીઝના પોતે એક હેડ ડિપાર્ટમેન્ટ હતા, અને આજની તારીખે પણ બહુ જ એમનું સારું નામ છે રિલિજિયસ સ્ટડીઝના ત્યાં વિદવત વર્ગમાં. અહીંયા આપણા સંપ્રદાય માટે, સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કરવા માટે અહીંયા ભારત આવેલા, અને સ્વામીશ્રીનું જીવન પણ એમને નજીકથી જોયું. બાપાનો જે દૈનિક ક્રમ છે, જે મિટિંગમાં બેસે છે, હરિભક્તોને મુલાકાત કરે છે, આ તે એ વખતે જે પણ કંઈ એવા નાના મોટા પ્રશ્ન આવ્યા ત્યારે સ્વામીશ્રીને એમને સામેથી પ્રશ્ન પૂછવાનું મન થયું. સ્વામી આપણને પૂછે છે કે આ બધા પ્રશ્નમાં તમે શું જવાબ આપો છો, તમે કેવી રીતે નક્કી કરો છો કે આને મારે આ જવાબ આપવો, મને મારે આ જવાબ આપવો. તમને કોઈ સંસાર, તમને કોઈ વ્યક્તિગત જાત અનુભવ તો છે જ નહીં, છતાં પણ એવો પ્રકારનો પ્રશ્ન આવે છે, લગ્ન કરવા કે નહીં કરવા, છૂટાછેડા લેવા, કોની સાથે પરણવું ના પરણવું, આ બધા જ પ્રકારના પ્રશ્ન આવે છે, ધંધાના પ્રશ્ન આવે છે. તમે તો સ્ત્રી ધંધા ત્યાગી છો, તમે ક્યારે ધંધો પોતે કર્યો નથી, તો અહીંયા મારે મૂડી મૂકવી કે નહીં, અહીંયા મળવાતર વર્ષે કે નહીં, મારે ધંધો આ કરો તે કરો, 2 દુકાન કરી, 3 દુકાન કરી, 1 કરવી, તમે જવાબ ક્યાંથી આપી શકો છો? પ્રશ્ન બહુ સારો છે, સાચો છે, પણ સ્વામી જે બોલે છે કે ભગવાનની પ્રેરણાથી લોકોને જવાબ આપી શકીએ છીએ. ભગવાનની પ્રેરણાથી અમે ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું લોકોને કહીએ છીએ. ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ વિના કશું જ શક્ય નથી. સ્વામીશ્રી જે અખૂટ શ્રદ્ધા છે ભગવાનમાં, ભગવાનનો સાક્ષાત સંબંધ છે, એટલા માટે ભગવાનમાં જોડે છે, ને એનાથી ભગવાનથી કામ થાય છે. આજે ભગવાન પૃથ્વીની જે સર્વશ્રેષ્ઠ શક્તિ છે, ભગવાનની શક્તિ,
એ શક્તિ જો આપણે એમાં જોડાઈ શકીએ તો પછી શું ના થઈ શકીએ એ બાપાને વિશ્વાસથી પોતે આવી રીતે ભગવાનની પ્રેરણાથી પોતે બોલી રહ્યા છે. આવો અનુભવ આપણે થાય છે, સ્વામી જ્યારે બોલે છે ત્યારે કંઈક અંતરમાં બીજા કંઈક બાવામાં બીજો કંઈક આવીને બોલે છે. આપણે અનુભવ થાય, મોટા મોટા મહાનુભાવને પણ અનુભવ થયો છે. 85 સાલમાં જ્યારે સ્વામીજી લંડન હતા એમાં હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જ્યોર્જ થોમસ સ્વામીજીને મળવા માટે આવે છે. આખું સમયનું વાતાવરણ જોઈને બહુ જ પ્રભાવિત થાય છે. અને પછી જ્યારે સ્વામી આપણી મુલાકાત માટે આવે શું કહે છે કે સ્વામી હું તો હાઉસ ઓફ કોમન્સનો સ્પીકર છું પણ તમે ભગવાનના સ્પીકર છો, તમારા દ્વારા ભગવાન બોલી રહ્યા છે. સ્વામી બાપા જ્યારે આપણે આમ આવી સીધી સાદી ભાષામાં બે શબ્દ બોલે એ ભગવાન બોલે છે, ભગવાનની પ્રેરણાથી બાપા બોલી શકે છે. એટલા માટે એ માર્ગદર્શન બહુ જ સચોટ હોય છે. સ્વામીશ્રી તો કદાચ આ લોકની દ્રષ્ટિએ બધી ઘણી બધી આપણે દિશાઓ આપણા માટે ખુલ્લી કરી શકતા હોય છે, પણ સ્વામી બાપાને જે અંતે જે કરવું છે એ સાચી દિશા આપણે ક્યાં વાળવા છે એનો ક્યાંનો પ્રસંગ છે. સ્વામીશ્રી 88 સાલમાં પરદેશ પધાર્યા હતા. એ વખતે યુરોપનું પણ વિચરણ હતું. સ્વામીશ્રી બાર્સેલોના પધાર્યા, એટલે સ્પેઇનમાં એક શહેર આવે છે, અને એ વખતે લાલચંદભાઈ સિંધી એમના ઘરે બાપાજી સ્વામીશ્રીનો ઉતારો હતો. બરાબર જે ભૂમધ્ય દરિયો છે મેડિટરેનિયન સી એના છેડા ઉપર જ એમનો ઉતારો હતો. ત્યાર પછી સ્વામીશ્રીને થોડુંક સંતો સાથે બધું નગર દર્શન કરવા માટે આ લાલચંદભાઈ લઈ ગયા. અને બરાબર દરિયાને કાંઠે જ ત્યાં જબરજસ્ત મોટું કોલંબસનું સ્ટેચ્યુ છે. કારણ કે કોલંબસ ને પાછું સ્ટેચ્યુ કેવું છે કે આમ આંગળી ચીંધે છે, આમ હાથ આવી રીતે કર્યો છે. એ નિર્દેશ કરે છે અમેરિકા તરફ. આમ તો એમને ભારત આવવું હતું, કારણ કે ભારતમાં એમાં બહુ સાંભળેલો. ભારત આવવું હતું પણ નૌકામાં જ્યારે નીકળે છે અને પહોંચી જાય છે અમેરિકા, 3 ઓગસ્ટ 1492ના દિવસે પોતે નીકળ્યા હતા. અને ત્યાં સ્પેઇનથી સ્પેઇનના કિનારેથી નીકળતા પોતે છેક બહામાં સુધી પહોંચી ગયા હતા. એટલે અમેરિકાનો છેડો કે અમેરિકાના દેશના કેટલાક ટાપુઓ છે ત્યાં પહોંચી ગયા હતા. પણ એની સ્મૃતિમાં અને એમના એક બહુમાનમાં આવો એક જબરજસ્ત સ્ટેચ્યુ છે કોલંબસનો, કે અમેરિકા તરફ પોતે નિર્દેશ કરે છે. બધા હરિભક્ત સંતની ઈચ્છા છે કે બાપા આપ પણ આવી રીતે પોઝ કરો ને, એટલે આવું મોટું આખું સ્ટેચ્યુ છે, એનો પેડિસ્ટલ છે. બાપાને વિનંતી કરે કે આપ અહીંયા આવી રીતે હાથ કરીને આપ ઉભા રહ્યો. બાપાએ આમ થોડીક આનાકાની કરી પણ હરિભક્તનો ભાવ હતો એટલે પછી બાપા હરિભક્તના ભાવમાં ભરી ગયા. અને બાપા નીચે ઊભા હોય છે, પાછળ મોટું સ્ટેચ્યુ કોલંબસનું, અને બાપા પણ એ જ આમ એકદમ પેરેલલ હાથ કરી અને આઈ થિંક નિર્દેશ કર્યો. એનો ફોટો પણ આપણે ક્યારેક મને લાગે ભરમોનિષદમાં તો બીજે પણ આપણે ઘણી વાર જોયો હશે ફોટો. એ વખતે સંતે બાપાને પૂછ્યું કે બાપા કોલંબસ છે ને અમેરિકા તરફ નિર્દેશ કરે છે, તમે ક્યાં નિર્દેશ કરો છો, તમે કઈ દિશા બતાવો છો? સ્વામી કહે છે અમે અમેરિકા તો નહીં પણ ભારતમાં ભગવાન બતાવીએ છીએ. ભારતમાં બીજે ક્યાં નહીં. આમ તો બાપાનો ભાવ એ જ છે કે અમે ભગવાન તરફ નિર્દેશ કરીએ છીએ. જ્યાં જ્યાં ભગવાન છે, જ્યાં જ્યાં આપણા મંદિરો છે, સત્સંગ છે, ત્યાં ભારત જ. પણ બાપા કહે છે કે મારે તમને ભગવાન તરફ લઈ જવા છે, આ સાચી દિશા છે. એટલે બાપા જેમ આમ તો કોલંબસ ભૂલો જ પડેલો, એને જવું તું ઇન્ડિયા અને નૌકા ક્યાં પહોંચી ગયા અમેરિકા. પણ બાપા આપણા માટે એવું નહીં કરે, આપણી જીવનની નૌકા છે એની સાચી દિશા આપશે. સમયના વેણમાં અહીં તહીં વહી જાતી જીવન નૌકા, સમયના વેણમાં અહીં તહીં વહી જાતી જીવન નૌકા, મણી દિશા હવે હોળી તમારા કિનારા પર. હવે સ્વામીશ્રીના કિનારા પર આપણે પોતાની નૌકા આપણે દોડાવવાની છે. હતું જીવન કર્યું અર્પણ, સ્વામીશ્રીના ચરણે આપણે આવ્યા છે, આપણે સાચા નાવિક મળ્યા છે, આપણે સાચી દિશા બતાવે છે. એટલા માટે સ્વામીશ્રી આપણી નૌકાને હંમેશા ભગવાનના કિનારે અક્ષરધામના ઘાટ સુધી પહોંચાડશે. સ્વામીશ્રી આપણે જોયું 2-3 દિવસથી કે સ્વામીશ્રી રક્ષા પણ કરે છે, સ્વામીશ્રી શિક્ષા પણ આપે છે અને અહીંયા દિશા પણ આપે છે. સ્વામીશ્રી આવી રીતે હાથ કરીને નિર્દેશ કર્યો, પણ સ્વામીશ્રી છે ને કેવળ અંગુલી નિર્દેશ નથી કરતા, માર્ગદર્શક બનવું કદાચ હજી સહેલું છે. મેપ પણ કરી શકે ને, તમારા હાથમાં નકશો આવી જાય, તમે બતાવો કે તમે અહીંથી અહીંથી જાઓ. આજકાલ તો ગાડીમાં GSM હોય છે, એટલે ગ્લોબલ સેટેલાઇટ મોનિટરિંગ. તમારી ગાડીમાં બેઠા બેઠા તમને ખબર પડે, કોઈ પણ દુનિયામાં તમે શહેરમાં જાઓ, તમારી ગાડીમાં બેઠા બેઠા તમે એ એક એક શેરીને તમે મેપ તમે કાઢી શકો કે અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે. પણ નિર્દેશ કરવા કરતાં પણ સ્વામી છે ને એનાથી પણ આગળ છે.
માર્ગદર્શક નહીં, આપણા માર્ગના સાથી બને છે. જ્યારે કોઈક માણસ ભૂલો પડે આપણે રસ્તો કદાચ ચીંધી શકીએ, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહો. કેટલાક સાધકોની આવી ભાવના હોય છે કે આપણે એને માર્ગ ચીંધી કે આ તરફ જાઉં તારે, એવું નહીં. સ્વામી બાપા આંગુલી નિર્દેશ નહીં, આપણી આંગળી પકડીને ચાલે છે, એ સ્વામીશ્રીની એક બહુ મોટી વિશેષતા છે. આપણે જીવનના સાથી બન્યા છે, આપણે જીવન યાત્રામાં હંમેશા પોતે સહભાગી બને છે. એના કેટલાક પ્રસંગો સ્વામીશ્રી આપણો હાથ પકડ્યો છે. સ્વામીશ્રી ખાલી આમ નિર્દેશ નથી કરતા, હાથ પકડીને આપણી સાથે ચાલે છે. બાળકોના હાથ કેવી રીતે પકડ્યો છે, નાના પ્રસંગો છે પણ એમની ભાવના એમાંથી રજૂ થાય છે. સ્વામીશ્રી એસ્ટન હતા અને એ વખતે રમણભાઈનો નાનકડો છોકરો, આમ સાવ બાઠીઓ ઠીંગડો હોય નાનો બાળક, ક્યાં બાપાનું સિંહાસન કંઈક ઊંચું હશે એટલે બાપાનું ધ્યાન ખેંચવા માટે, એને બાપાનું ધ્યાન ખેંચ્યું હતું. નાનો આમ તો બાળક, એનો કંઈ બાપાનો આમ તરત દ્રષ્ટિમાં આવ્યો નહીં એટલે એકદમ હાથ ઊંચો કરે, આમ કૂદે મને અને હાથ ઊંચો કરવા માંડ્યો, જેમ કે બાપાની કંઈક દ્રષ્ટિ એના પર પહોંચે અને બાપાનું ધ્યાન ખેંચાય. અને પછી બાપાનું ધ્યાન બાપાનું પણ કંઈક વાતમાં હશે એટલે એને હાથ બાપા તરફ આમ લંબાવ્યો અને કીધું કે બાપા બાપા મારા હાથમાં કંઈ છે જુઓ ને. નાનો તો બાળક બાપાને કહે છે કે બાપા બાપા જુઓ તો મારા હાથમાં કંઈક છે. એ વખતે બાપા શું કરે છે, એનો હાથ ખોલી સ્વામીશ્રી એમનો હાથ એમના હથેળીમાં મૂકે છે, એમ સહેજ ઘસે છે, હાથ પકડી લે છે અને કહે છે ઓહો તારા હાથમાં તો ખરેખરું છે, બહુ સરસ છે. સ્વામીશ્રી એમનો હાથ આ નાના બાળકના હાથમાં મૂકે છે અને કહે છે કે હું તારી સાથે છું, તારા હાથમાં આવી સરસ વસ્તુ આવી ગઈ છે, તું હું તારી સાથે છું, તું ચિંતા ના કરીશ. બાપા બાળકને પણ એક હાથ આપી શકે છે, યુવાનને પણ હાથ આપી શકે છે. બાપા લંડનમાં હતા અને એ વખતે શિયાળાનો સમય અને બાપાની ત્યાં સભા ચાલતી હોય એટલે લંડનના કેટલાક યુવકોને હંમેશા એવી સેવા હોતી રહેતી કે કાર પાર્કિંગની સેવા, એટલે જ્યારે હરિભક્તો સભામાં હોય ત્યારે યુવકો ઠંડીમાં બહાર કાર પાર્કિંગની સંભાળ લેતા હોય, જ્યારે સભા પૂરી થાય હરિભક્તો પોતપોતાની ગાડીમાં વિદાય લે ત્યાર પછી લોકો મંદિરમાં આવી આવે, જમી પહેલાં સ્વામીના દર્શન કરે, છેલ્લા બાપા ભોડવાન જાઓ ને 10-1 વાગે એ દર્શન કરી અને પછી જમીને પછી લોકો ઘરે જાય, આ લોકોનો રોજનો ક્રમ રહેતો. આ તો નવું મંદિર થયું એના પહેલાંની વાત. એ વખતે બાપા જ્યારે પોડવા જતા હતા ત્યારે તરુણ પટેલ, બાપાના બહુ જ નાનપણથી એક આમ સખાભાવથી જોડાયેલો યુવક, બાપાને સામે દે કે બાપા આજે ઠંડી બહુ છે, મારા હાથ બહુ ઠંડા છે, બાકી ઈચ્છા તો એવી હતી કે તમારી સાથે હેન્ડશેક કરવા હતા, હાથ મારા બહુ ઠંડા છે પણ આમ ઈચ્છા એવી હતી કે હેન્ડશેક કરવા છે. બાપા કે એમ લાવ તો જોઈએ તારા હાથ કેટલા ઠંડા છે, એમ કહીને પણ સ્વામીશ્રી પોતાનો હાથ આપ્યો. એ સ્વામીશ્રીની હૂફ છે, સ્વામીશ્રીએ પડે પડે આપણી સાથે જીવનમાં આવી રીતે હાથ લંબાવીને આપણે આગળ ધપાવ્યા છે, આપણે હૂફ આપી છે. નાના બાળકને નાના યુવકને મોટા મોટા વડીલોને પણ હાથ લંબાવ્યો છે. અને હાથ કેવો લંબાવ્યો છે, સ્વામીશ્રી ત્યાં 85ના નગરના સમય દરમિયાન આપણે કિરીટભાઈ પાર્શ્વનાથનો ઉતારે ઘરે એમનો ઉતારો હતો, એ વખતે સ્વામીશ્રી ત્યાં બેઠા હતા મુલાકાત માટે. અને એ વખતે હાડેવાના આપણા દેસાઈ કાકા, આપણે ઘણીવાર એના ફોટા પણ જોયા છે, આજે પ્રમુખ સ્વામી મારા જ્યુક વિભૂતિ એ જે નાની પુસ્તિકા છે એના ઉપર જે પેલા કાકા છે ને બાપાને એકદમ ભેટે છે, પેટ ઉપર હાથ ફેરવે છે, ફોટો જે સત્સંગમાં પણ છે, એ હાડેવાના દેસાઈ કાકા બાપા સાથે અત્યંત પ્રીતિથી જોડાયેલા. બાપાને જ્યારે મળે ત્યારે એક જ કામ કરવાનું, પહેલાં પેટ ઉપર હાથ ફેરવાનો, બસ જ્યાં સુધી પેટ ઉપર હાથ ના ફેરવે ત્યાં સુધી ચેન ના પડે, લાગે નહીં કે આમ આપણે જેમ લાગે ને ચરણ સ્પર્શ કરવા જ પડે, એમ પેટ ઉપર હાથ ફેરવો જ પડે, એટલા પોતે આમ હેત પ્રીતિ બાપા સાથે બહુ સખા બહુ ખુલ્લી રીતે વાત કરી શકે. હવે દેસાઈ કાકા બાપા આગળ વાત કરે છે કે બાપા આ ભક્ત ચિંતામણીમાં છે ને નિષ્કામ સ્વામી બહુ સરસ વર્ણન કર્યું છે ગોલોકનું, એમાં તો બધી રાણીઓ બધી જાત જાતની હોય અને ગોપીઓનું બધું વર્ણન આવે છે અને એમાં તો બધી જાત જાતની બધા વિલાસ વિભોગની બધી બધી આખી બધી રજૂઆત ત્યાં બધી કરી છે, એટલે એક કામ કરજો તમે મને છે ને પેલા ખાસ અને વાત કરે છે કે તક્યા જેવી મોટી મોટી કેરી બધી હોય આવી બધી વાત કરે છે તો કે મને ખાસ ગોલોકમાં થોડીક વાર બેસાડજો, મને થોડુંક એ સુખ લેવા જોઈએ, પછી તમને જ્યારે મન થાય ત્યારે મને લઈ જજો આગળ, પણ ગોલોકમાં એકવાર મને થોડીક શું કહેવાય બાયપાસ કરીને, બાયપાસ ના કરતા પણ ડાયવર્શન લઈને પણ મને ગોલોકમાં એકવાર થોડુંક દર્શન કરાવજો ત્યાં. બાપા એકદમ ગંભીર થઈ ગયા.
બાપા કે તમને તો અક્ષરધામમાં બેસાડવાના છે, ત્યાં તો અનંત કોટી મુક્તનું નિરૂપણ આવે છે. પછી બાપા ઊભા થતા હતા, બાપા જાતા ઊભે થયા, ઊભા થઈ અને દેસાઈ કાકાને હાથ આપે છે. દેસાઈ કાકાને હાથ આપીને બાપા કહે છે કે તમને અમારે આવી રીતે ઝાલીને ત્યાં લઈ જવા છે. બાપાએ હાથ આપ્યો ઉચક્યા અને કીધું તમારે આવી રીતે ઝાલીને ત્યાં બેસાડવા છે. થોડાક વર્ષો પહેલાં સ્વામીશ્રી આવી રીતે એમને અક્ષરધામમાં બેસાડી દીધા છે. હવે દેસાઈ કાકા તો ધામમાં ગયા, પણ સ્વામીશ્રીની આ ભાવના કે તમને આવી રીતે આમ હાથ પકડીને પણ ભગવાનના ખોળામાં બેસાડવા છે, આપણે તો આમ આ ભવસાગરમાં કેટલા વખતે આપણે ડૂબતા આવ્યા છે, અમે ભવસાગરમાં ડૂબતા રે તમે બાહ્ય ગ્રહીને ઉગારી લીધા. સ્વામીશ્રી આપણો હાથ પકડ્યો છે, સ્થૂળ દ્રષ્ટિએ નહીં, આપણે જે અપનાવ્યો છે હાથ પકડ્યો જ કહેવાય ને. બાકી તો ક્યાં આપણે આમ માયાના નગર માયાના ગટરમાં આપણે પડ્યા હતા, પણ સ્વામીશ્રી આપણે હાથ પકડીને ઉગારી લીધો. સ્વામીશ્રીનું જે 95 સમય ઉત્સવ પૂરો થયો અમૃત મહોત્સવ, ત્યાર પછી 3 જાન્યુઆરીએ સંતાશ્રમની પૂજા હતી. ફક્ત સંતો ત્યાં હતા, સંતાશ્રમમાં જ બાપાની પૂજા ગોઠવવામાં આવી હતી. અને પૂજા પછી તરત સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા. એ આશીર્વાદ ઘણા બધા સંતોને યાદ રહી ગયા હશે. એ વખતે કીર્તનમાં ગવાયું હતું નિષ્કામ સ્વામીનું, ત્યારે બાપા એને ઉલ્લેખ કરીને બોલ્યા હતા કે આજે અમૃતનું ટાણું આવ્યું છે. અમૃતનું ટાણું, આપણે ભગવાનને સાક્ષાત સંત મળ્યા છે એટલે આપણો બેડો પાર પડી ગયો. સ્વામી કે આપણે સ્વામી કે યોગી બાપાએ કૃપા કરીને આપણે સાધુ બનાવ્યા, એમનું શરણ આપણે આપ્યું એટલે આપણે માયાથી તડી ગયા. આપણે બાકી તો આપણે માયાના ખાડામાં જ પડેલા, યોગી બાપા આવી અને માયાના ખાડામાંથી આપણે હાથ પકડીને બહાર કાઢ્યા છે. હાથ ખેંચીને બાપા એવું બોલ્યા કે જેટલા આપણે કદાચ વધારે સુખી હોત ઘરે, એ વધારે ઊંડા આપણે માયાના ખાડામાં જ. આમ લાગે કે મોટી મોટી ગાડીઓ હતી, મોટા મોટા બંગલા હતા, દેશ પરદેશમાં માલતા હતા, હું અહીંયા ના થયો તો કેટલું આગળ ભણત ને શું કરત. બાપા કે માયાનો ખાડો છે, સંસાર છે, માયાનો ખાડો છે, એમાં આપણે માથાભર અમે એમાં આપણે પડ્યા હતા, યોગી બાપાને ઉગાડી દીધા છે. આપણો હાથ કેવી રીતે ઝાલ્યો છે, કેટલી મોટી કૃપા. બાકી તો આપણે બહારના જગતના જીવ આપણે નહીં જોતા, પણ પેલો ઉલ્લેખ કર્યો તો પ્રથમ 23 વચન, રાત દિવસ માન કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા, એમાં રાત દિવસ હેરાન થાય છે, ત્રિવિધ તાપમાં બરે છે. સ્વામીશ્રી આપણે ઉગા લીધા છે હાથ પકડીને. સંતોની વાત આપણે કરતા હતા, 87 સાલમાં સ્વામીશ્રી પોતે ખંભાળો જતા, આગળ બાળક યુવક અને વડીલની વાત સાંભળી, સંતોને બાપાએ હાથ કેવી રીતે પકડ્યો છે. એ વખતે બાપા ખંભાળો જતા અને સ્વામી બાપા સભામાં આવતા હતા, આવો નાનો મંચ હશે અને ત્યાં પગથિયા ચડવાના હતા. પગથિયા પહેલાં કંઈક આમ બરાબર સેટિંગ નહોતું થયું એટલે બાપાને ઉચકવા માટે હાથ આપવા માટે એક બાજુ પીડી સ્વામી હતા અને એક બાજુ ભગવતચરણ સ્વામી હતા. અને એ પગથિયા ચડતા ચડતા ભગવતચરણ સ્વામીનો કંઈક પગ બરાબર સેટિંગ ના થયું ને આમ ઢળી પડ્યા, એ ઢળી લપસી પડ્યા, આમ નીચે પડવા જ જતા હતા. એ વખતે સ્વામીજી તરત એમનો હાથ પકડી અને બરાબર આ બાજુ ખેંચી લીધા. અને એ વખતે સ્વામીજી આમ હસતા હસતા મંચ ઉપર આવ્યા. હરિભક્ત નાની સભાથી હરિભક્તો પણ સાંભળે એવી રીતે બોલે સ્વામી, સ્વામી કે એ અમને પકડવા ગયા અને અમારે એમને પકડવા પડ્યા. પછી હરિભક્ત કે સ્વામી આ ભગવત સ્વામી તો પડત પણ તમને પણ પાડત. હરિભક્તો પણ એકદમ ક્લોઝ કે એ તો પડત પણ તમને પણ પાડત. સ્વામી કે નહીં નહીં નહીં, પણ અમે એમને ઓછા પડવા દઈએ, અમે થોડેક એમને પડવા દઈએ. સ્વામીશ્રી કહે છે કે એકવાર અમારા હાથમાં આવ્યા, અમે નહીં છોડે જો તમે નહીં છોડો તો. આપણે હંમેશા એવું જ રહીએ છીએ કે સ્વામી છે આજે મારો ઝાલ્યો છે હાથ, સ્વામી મારો હાથ ઝાલ્યો છે, હવે એ તો નહીં છોડે, પણ મારે હવે ધ્યાન રાખવાનું કે મારે હવે એમનો હાથ છોડવો નથી. ત્યાં સિપરાનો પ્રસંગ છે, અમિત ભગત એટલે અત્યારે જ્યાં ભુજ મંદિરના પોતે કોઠારી, એ જ્યારે બાપાને બાપાનો જે જૂનો અવતારો હતો જ્યાં સનાતન સ્વામી રહેતા, ત્યાં બાપા દાદરો ઉપરથી ચડતા હતા. અત્યારે દાદરો પણ આવી નથી રહ્યો, એ દાદરો ઉપરથી ચડતા હતા અને સ્વામી બાપા એટલે ત્યારે તો બાપાનો હાર્ટ એટેક જો હતું નહીં એટલે બાપા દાદરો બાપાનો ઉતારો હંમેશા ઉપર રહેતો. અમિત ભગત સાથે હતા અને બાપા એમનો હાથ પકડીને ઉપર ચાલતા હતા. અમિત ભગત એટલું જ કીધું કે સ્વામી આવો ને આવો તમે હાથ પકડી રાખજો. સ્વામીશ્રી કહે છે કે અમે તો નહીં છોડીએ તું નહીં છોડતો, તું બરાબર પકડી રાખજે. અમે તો નહીં છોડીએ તું બરાબર પકડી રાખજે. સ્વામીશ્રી આપણો હાથ ઝાલ્યો છે, આપણે બરાબર એમના દિવ્ય ભાવ રાખી નિષ્ઠા એક રાખીને એમને બરાબર પકડી રાખીએ તો આપણા માટે જીવન યાત્રા એ ચોક્કસ આપણે પોતાના ગંતવ્ય સ્થાને આપણે પહોંચી શકશું. આપણા માટે તો જીવનનો માર્ગ બહુ જ વિકટ છે. આપણા માટે તો આ જે સાધના છે, સાધનાની કેડી છે અજાણી, જીવ તરફ પળ પળ ખૂટે, આવી એક વિકટ સાધના માર્ગમાં જો ભગવાન આપણે મળી જાય તો એક એ ડી પડ હાથ ગ્રહ્યો તો
જો જો કદી ના છૂટે. સ્વામી શ્રી રોજ પ્રાર્થના કરીને કે આપણો સંબંધ એની સાથે બરાબર જળવાઈ રહે, એ ક્યારેય સંબંધ તૂટે નહીં. આપણો એક્ચ્યુઅલી અનુભવ એવો થાય છે કે સ્વામી બાપાએ આપણો હાથ નથી પકડ્યો પણ આપણે રીતસર ઉચકીને ચાલે છે. સ્વામી બાપે ખાલી હાથ પકડ્યો છે એવું નથી, પણ આપણે ઉચકીને પડે પડે આપણે નાના મોટા પ્રસંગમાંથી આપણે ઉગારી લે છે. એવા તો કેટલાય પ્રસંગો છે, એના દ્રષ્ટાંતો પણ કેટલા છે. પણ આવી રીતે સ્વામીશ્રી આપણે જીવન સાથી બન્યા છે. આપણે જીવનને આપણે નાના મોટા પ્રસંગમાંથી ઉચકીને પણ આપણે પેલી પાર લઈ જાય છે. સ્વામીશ્રી આપણો હાથ પકડ્યો છે પણ ક્યારેક હાથ આપે પણ છે. જેમ પિતાજી હોય એ હાથ આપે ને, કોને આપે? જ્યારે લગ્ન થાય છોકરાના કે છોકરીના ત્યારે હાથ આપે ને, પાણી ગ્રહણ કરે, આપણે એવું કહે છે પાણી ગ્રહણ. એમ સ્વામીશ્રી પોતાના દીકરાને ક્યારેક આવી રીતે હાથ બીજાને પણ સોંપે છે, એટલે કે અને લગ્ન પણ કરાવે છે. સ્વામી બાપાના સત્સંગી સમુદાયમાં કેટલાય એવા પ્રસંગો છે કે સ્વામીશ્રીએ લગ્નનું પણ ગોઠવી આપ્યું હોય, એનો તો પાર અત્યારે આમ ઊભા ઊભા બે દિવસ પહેલાં સંતો અમે એક હરિભક્તના ઘરે ઠાકોર જમાડવા માટે ગયા તો આમ ગાડીમાં આમ રમતા રમતા આમ 5-6 દર્શન યાદ આવી ગયા કે આને આમ કર્યું તો આને આમ કર્યું આને આમ કર્યું. તો એવા તો કેટલાય દર્શન છે, ખાલી 3-4 આપણે જોઈશું, અમુક બે તો એકદમ આઉટસ્ટેન્ડિંગ છે. પણ સ્વામીશ્રીએ હરિભક્તોના જીવનમાં કેટલો ઊંડો રસ લીધો છે. એકવાર આમ તાજો જ પ્રસંગ, સ્વામી બાપા અહીંયા મુંબઈમાં હતા અને એક મુલંદના હરિભક્ત આવ્યા. અત્યંત ગરીબ પરિસ્થિતિ, સાવ સામાન્ય હરિભક્ત બિચારા. સ્વામીશ્રી પાસે આવે છે અને વાત કરે છે કે સ્વામી મારી દીકરી પરણાવવાનો અવસર આવ્યો છે પણ મારી પાસે હોલ ભાડે કરવા માટે પણ મારી સદ્ધરતા નથી, એટલા પોતે ગરીબ, મારે શું કરવું? એ મૂંઝવણ સ્વામી આગળ આવીને રડે છે. સ્વામી આગળ ત્યાં બરાબર રડે છે, બાજુમાં કોઠારી સ્વામી. બાપાએ ખાલી દ્રષ્ટિ જ કરી કોઠારી સ્વામી આગળ, અને કોઠારી સ્વામી તો મરજી ના જાણનારા, તરત બાપાને હાથ જોડે છે. બાપાને કહે છે, બાપા તમે પણ ચિંતા ના કરતા, આપણું મુલુંડનું જે સંસ્કારધામ છે, મંદિર છે, ત્યાં આપણે ગોઠવી દઈશું. સ્વામી એકદમ રાજી થયા અને કોઠારી સ્વામી ઉપર પણ રાજીઓ બતાવ્યો. પેલા હરિભક્તને સાંત્વન આપે છે કે તમે જરાય ચિંતા કરતા નહીં, બધું તમારું થઈ જશે, કોઠારી સ્વામીને મળજો. અને કોઠારી સ્વામી પણ આજ્ઞા કરી કે આ ભાઈને જે પણ કંઈ જરૂર પડે બધી તમારી ત્યાં વ્યવસ્થા પૂરી પાડવાની. એક હરિભક્તના જીવનમાં કેટલી આમ વિશ્વાસ આવી ગયો. હરિભક્તનું શું હોય છે ખબર ને, એક એમના જો જીવનમાં સારું કંઈ ઘર બંધાઈ જાય એટલે અડધી જિંદગી પાર પડી ગઈ આપણે, અને બાકીની અડધી જિંદગી શેમાં પાર પડી જાય? દીકરી પણ આવી દીધી એમાં, બસ જીવનમાં હવે કંઈ કરવાનું બાકી રહેવું નથી, એવું થાય ને. ગ્રહસ્થના જીવનમાં બહુ મોટા એક આમ વીક ઓબ્સ્ટિકલ્સ આવે. એકવાર બરાબર ઘર પોતાનું થઈ જાય અને પોતાની દીકરી પોતાની સાસરે પહોંચી જાય, બરાબર સેટ થઈ જાય, એટલે લાગે કે આપણે જીવનમાં હવે આમ પાર પડી ગયા, જીવન આપણું સિદ્ધ કરી નાખ્યું, જે પણ કંઈક કરવાનું હતું એ થઈ ગયું કામ આપણું. એમ હરિભક્તોના જીવનમાં જ્યારે આવું બને, સ્વામી એ વખતે પણ સાથ આપીને એમને રાજી કરી શકે છે. સ્વામી બાપા તો આ તો બીજા કોઈના દ્વારા પણ જાતે પોતે આમ બાપનો રોલ ભજવીને સ્વામીશ્રી લગ્ન કરાવ્યા છે. 77 સાલમાં સ્વામીશ્રી પરદેશ પધારવાના હતા અને એ વખતે બાપા વિદ્યાનગરથી પસાર થયા. એ વખતે તાજા જ એન્જિનિયરિંગમાંથી પોતે પાસ થયા હોય એવા એક બ્રાહ્મણ એક યુવક હતો, પરેશ ત્રિવેદી કરીને. બાપા એને કહે છે કે તારે મારી સાથે પરદેશ આવવાનું છે. હવે યંગ છોકરો હમણાં જ એન્જિનિયરિંગમાંથી પાસ થયો છે અને પરદેશ શું તે પાસપોર્ટ લેવાનો ટિકિટ લેવાનું કંઈ ખબર જ નહીં, પણ બાપાની ઈચ્છા કે આને મને પરદેશ લઈ જવો છે. બાપાના મનમાં બધું જ ક્લિયર પ્લાન, તો બાપાએ એના માટે ટિકિટ પાસપોર્ટ બધું જ વ્યવસ્થા કરી આપી અને કે તારે આ તારીખે તારે બોમ્બે આવી જવાનું, તારે મારી સાથે પરદેશ આવવાનું છે. બાપા કે ઠીક, હવે એને જે પણ કંઈ શોપિંગ કરવાનું હશે એને એમ કે બાપા સાથે ફરશું, વિચરણ કરશું અને પાછા આવી જશું, બીજું શું કરવાનું હોય. બાપા એને લઈ જાય છે, જવાનું તો અમેરિકા. બાપાને તો મૂળ એને અમેરિકા સ્થાયી કરવાના હતા પણ લંડન વચ્ચે એને ખબર પણ નહીં એના માટે બાપાએ છોકરી ગોતી રાખી. કેટલા હરિભક્તોને મળી કરીને ગોતી રાખ્યા, બ્રાહ્મણ છે, બાપાના મનમાં બ્રાહ્મણ છોકરી રમતી હતી કે હવે એટલે કે ખરી ભક્તોને કંઈ સારું કુટુંબ હોય તો આપણે કંઈક ગોઠવી દે. એમાં આપણા કાંતિભાઈ ભટ્ટ, ઘણા બધા હરિભક્તો જોયા હશે, જૂના હરિભક્તો વર્ષોથી આપણા સંપ્રદાયમાં સંસ્થામાં જે પુરોહિતની સેવા બજાવતા હોય એટલે પ્રતિષ્ઠા વખતે સંતોની ઇવન દીક્ષા આપવામાં આ કાંતિભાઈ ભટ્ટ સેવા કરતા, જ્યારે સંતો આમ બહુ હતા નહીં અને શ્વેત વૈકુંઠ સ્વામી અને શુદ્ધિ પ્રકાશ સ્વામી જે બધા સંતો પહેલાં ભણ્યા નહોતા એ પહેલાં આ કાંતિભાઈ ભટ્ટ યજ્ઞ હોય, પ્રતિષ્ઠા હોય, સંતન દીક્ષા હોય એ વખતે જ પોતે યજ્ઞ અને બધું કરાવતા. સ્વામી એટલે બહુ જૂના પરિચિત. એમની દીકરી સાથે બાપાએ આનો ગોઠવી આપ્યો.
છોકરીનું ગોઠવાઈ ગયું પછી પરેશને કહે છે કે તું જોઈ આવજે, બરાબર છે કે નહીં? બાપાને ત્યાં એની મરજી પ્રમાણે બાપાને ત્યાં કહે છે કે સાહેબ બરાબર છે બધું, પણ આને કોઈ બહુ ખાસ રસ નહીં. એને થાય કે આપણે અહીંયા બાપા સાથે ફરવા માટે આવ્યા છે, આ પરદેશની ભૂમિ, મારા ફેમિલી બધા તો પણ ઘરમાં જ ઘરે છે, એટલે બાપા કહે છે જોઈ લે પછી દેખાય જાય કે કંઈ થશે, પાછળ દેશમાં જ લગ્ન કરવા પડશે. બાપાએ તો એનું મુહૂર્ત પણ જોઈ લીધું, એની કોંકૃતિ પણ બાપાએ પાસ કરી દીધી અને બધું પાસ થઈ ગયું. આ છોકરી લેસ્ટરની અને આ પોતે બાપા સાથે લંડન. બાપાને લેસ્ટર મોકલે કે તું જોયા તારે તારીખ આવી આ કંકોત્રી આવી, તને ખબર પડે છે? છોકરાને કંકોત્રી હાથમાં ત્યારે ખબર પડી કે આ તો બાપા ખરેખર સિરિયસ છે. બાપાએ બધું ગોઠવ્યું, એના મનમાં મૂંઝવણ શરૂ થઈ કે હું અહીંયા મારા મધર ફાધર ત્યાં મારું અહીં કોઈ છે નહીં, સાવ બધા અજાણ્યા માણસો વચ્ચે, પરદેશમાં ક્યારે આવ્યા નથી, ને અહીંયા મારા લગ્ન લેવાશે? બાપાને આજ્ઞા થઈ એટલે વિશ્વાસપૂર્વક તો બધે જોડાઈ ગયા, પણ લેસ્ટર ગયા ને પછી તો વધારે ને વધારે મૂંઝવણ પ્રબળ થવા માંડી. બે ત્રણ દિવસ બાકી હતા લગ્નના, એટલે બાપાને પછી ફોન કર્યો. આમ મૂંઝવણ રજૂ કરું કે ના કરું, બાપાએ આટલું આમ પ્રેમથી બધું ગોઠવી આપ્યું છે, એને છોકરી સાથે કંઈ પ્રશ્ન હતો, પણ કે આવું આમ અચાનક બધું ગોઠવાઈ ગયું ને, શોખ જેવું લાગે ને, એટલે બાપાને ફોન કર્યો લંડન. એમાં ફોન છે ને બીજા કોઈક વડીલ હરિભક્તના હાથમાં આવી ગયો, એટલે

પીઠી ચોળાઈ ગઈ. પહેલો પ્રશ્ન, આ બાપા બધું જ જાણે છે, અને કાઠિયાવાડમાં શું રિવાજ હોય છે, ચરોતરમાં પટેલમાં શું રિવાજ હોય છે, બ્રાહ્મણમાં બધું જાણે છે. અથવા તેથી આપણે પહેલે ગઈકાલ ના વાત કરી, પહેલે કણ્વ ઋષિની વનૌ કસોપી લૌકિક જ્ઞાઃ વયમ. ભલે વનમાં વનમાં રહેતા હોય, ભલે સાધુ હોય સ્ત્રીધના ત્યાગી હોય, પણ સંતો સ્વામીજી જે વ્યવહાર જાણતા હોય એ કદાચ કોઈ નહીં જાણતું હોય. સ્વામી બાપા એટલું બધું એટલું ઝેર બધું પૂછ્યું કે બધું પીઠી ચડાય કે હા સ્વામી, કે બસ તરીકે તો ક્યારે લગ્ન મુહૂર્ત ક્યારે, મંડપ મુહૂર્ત ક્યારે છે? કે સ્વામી બે દિવસ પછી સવારે બપોરે કંઈક સાંજનો સમય હતો. પાપા કેમ? તો કે એક કામ કરજે ને, તું સવારે આવી શકે, સ્વામી આવી જાઓ ને, કે તું સવારે આવી જજે દિવસે, મારી પૂજામાં હાજર રહેજે અને આશીર્વાદ એને તને મોકલશું. એકદમ રાજી થઈ ગયો કે ભલે સ્વામી. એના લગ્નના દિવસે પોતે ત્યાં હાજર થઈ જાય બાપાની પૂજામાં. બાપાની પૂજામાં બાપા પછી પૂજા પતે પછી એને નાડછડી બાંધે છે, એને ચાંડલો કરે છે, મોં પણ ગળ્યું કરે છે, અને પછી કહે છે કે જા બરાબર લગ્નનો પ્રસંગ બધા શોભી જશે. બાપા આશીર્વાદ આપ્યા એટલે એમાં એને સંતોષ થઈ ગયો કે બસ સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા છે, વાંધો નહીં જે હોય તે, હવે તો આપણે એકલા એકલા પણ લગ્ન બાપાએ આમાં આશીર્વાદ આપણે આવી ગયા. લેસ્ટર પહોંચે છે ત્યાં લગ્ન બરાબર, જે પણ કંઈ કપડાં બાપડા પહેરવાના છે તૈયાર થઈ અને વિધિ શરૂ થયો. લેસ્ટરમાં ત્યાં સનાતન મંદિરમાં વિધિ ચાલતો હતો અને બરાબર અધ વચ્ચેથી એક કાર્યકર આવે છે બરાબર ચોરીમાં જ, અને બધા લેડીઝને એક બાજુ કરવા માંડે છે. પહેલાં થાય છે કે અમારું લગ્ન છે, આ નથી કહી તમારી સભા. લેડીઝને આગી પાછી કરે છે અને કહે છે કે આ શું છે પણ આ, તો કે મારું લગ્ન ચાલે છે. પણ કે અત્યારે લગ્ન બરાબર છે કે જો કોણ આવું જ ખૂણામાં, ત્યાં એક સંતના હાથમાં ઠાકોરજી જોયા અને એમની પાછળ સ્વામીશ્રી આવેલા. આ એમના મોઢે પ્રસંગ સાંભળેલો. એ કહે છે કે મારી મને મન થયું કે આ સ્વપ્ન થાય છે કે શું. મેં જોયું કે આ સ્વામી આંખ, આ સ્વામી આવ્યા છે, મેં આંખ જોડી કે આ ખરેખર સ્વપ્ન, સ્વામીશ્રી મારા લગ્નમાં ક્યાંથી આ સ્વામી તો લંડન છે. સ્વામી બાપા 30 ગાડી લઈને એમના લગ્ન પોતે પધાર્યા છે, જાણે પોતે મોટી જાન આવતી ને એવી રીતે મોટા મોટા બધા જ વડીલ હરિભક્ત લઈને આવ્યા. 30 ગાડી લઈને સ્વામીશ્રી આવે છે, ચોડીમાં બેસે છે, બીજા બધા લેડીઝ બધા ખસી જાય છે. બાજુમાં જે કન્યા પક્ષ જ્યાં બેસવાનું હોય ત્યાં સ્વામીશ્રી બેસે છે, ઠાકોરજી બિરાજમાન કરે છે, અને કનુ કાંતિભાઈ પોતે જ પોતાની દીકરીને લગ્ન કરાવતા હતા. એમને કહે છે કે આ શ્લોક બોલો, આ શ્લોક બોલો. પછી તો અંતિમ શ્લોક જ બાકી હતા બધા. વિધિ પૂરો થાય છે ત્યાં સ્વામી બધાને ખસાવી દે છે, બધા તમે ખસી જાઓ, મારે ફોટો પાડો છે. અને પરેશ સાથે ફોટો પાડે છે. પછી એના જે વ્યવહાર પક્ષના બધા છે, કાંતિભાઈ સાથે, પછી બીજા બધા સંતોને પણ ઊભા રાખે છે, ઠાકોરજી ઊભા રાખે છે. આ ફોટો સહિત નાખો ગોઠવે છે બાપા કે તું અહીંયા રહે, તું તું હાથ જોડ, આમ કર તેમ કર, જાણે પોતાનો દીકરો હોય એવી તાકું ત્યાં વિધિ કરાવડાવે છે. ફોટો સેશન પૂરો થાય છે, બાપા પરેશનો હાથ પકડે છે અને પરેશને કહે છે, પરેશ હું ના માનતો કે વિષ્ણુભાઈ નથી આવ્યા. વિષ્ણુભાઈ એટલે એમને પિતાજીનું નામ. હાથમાં એટલું જ કહેવાનું હતું, પરેશ એટલું ના માનતો કે વિષ્ણુભાઈ આવ્યા નથી, આ આવી ગયા. એમ કહીને સ્વામીશ્રી ત્યાં કંઈક કલાક 1.5 કલાક જે કંઈ રહ્યા હશે આશીર્વાદ આપીને બાપા ત્યાં નીકળી ગયા. આવા પ્રસંગેમાં સ્વામીશ્રી એક યુવકના પોતાનો યુવક માન્યો હતો એને ત્યાં એના લગ્ન પ્રસંગમાં હાજર થઈ શકે છે. બધું જ A to Z બધું બાપા એમનું સાચું હતું. સ્વામીશ્રી પછી તો એને અમેરિકા સેટ કરે છે. આજે ન્યુયોર્ક ખાતે વર્ષોથી બાપાને એમ જંબુરિયા તરીકે સેવા કરે છે. બાપાને કંઈક પણ એને આગળ પાછું કંઈક થયું હોય અને બાપાને કંઈક મેસેજ મળતા હોય તો પરેશ સમાચાર આપે. બાપાને કંઈક કામ કરાવ હોય કે હરિભક્તોને કંઈક મેસેજ આપવા હોય ખાનગી તો પરેશ દ્વારા પોતે મેસેજ આપે. આવા પોતે સ્વામી, કારણ કે જોયું છે મારા જીવનના દરેક પ્રસંગમાં સ્વામીશ્રી હાથ પકડ્યો હતો. આવી રીતે સ્વામીશ્રી ત્યાં એને લગ્નવિધિમાં બધે પધારેલા. બીજો એક પ્રસંગ છે, બાપા કેટલું બધું ઊંડા ઉતરે છે. આપણા અમલનાડના જે બહુ જ જૂના હરિભક્ત, ત્યાંના જે મુખ્ય હરિભક્ત છે નારાયણભાઈ, એમના સન ચંદુભાઈ અને એમનો સન એટલે હરિકૃષ્ણ, બધા સંતોને લાલોથી બોલાવે છે, એ લાલુના લગ્ન લેવાના હતા. એટલે પોતે ત્યાં જ કોઈક સોની કુટુંબમાંથી એક છોકરી પસંદ કરી. પછી સ્વામી બાપાના કહેવાથી જ, સ્વામી બાપાએ જ ગોઠવ્યું હતું બધું. એ છોકરી પણ જોઈ, બે મા બાપ રાજી હતા, બધા જ કે ખુશ છે કે ઘર સત્સંગી છે, સંસ્કારી છે. છોકરી પણ હા પાડતી હતી કે બરાબર છોકરા માટે અનુકૂળ છે. પણ આ લાલો હરિકૃષ્ણ એના મનમાં સહેજ પ્રવૃત્તિ ડગમગાટ હજી રહેતું હતું. આમ એટલે એમ સ્પષ્ટ હા નહોતો પાડતો. એવામાં સ્વામી બાપાનો ફોન આવ્યો સામેથી ફોન આવ્યો કે બધું ગોઠવાઈ ગયું છે ને, બરાબર છે ને બધું. એટલે આ ચંદુભાઈ બાપાને વાત કરી કે બાપા બધું બે પક્ષે અમે વેવાય પક્ષને બધા રાજી છે, બધા ખુશ છે, છોકરી પણ રાજી છે, પણ આ લાલો છે ને હજી ખબર નહીં આમ ડગમગાટ છે, કંઈક આમ મન સેટ થતું, આમ હા નથી પાડતો, અંદર હા નથી પાડતો. બાપા કે એને ફોન આપો. એ વખતે ત્યાં હરિકૃષ્ણ હાજર નહીં. બાપા કે હું પછી ફોન કરું છું, એને હાજર રાખજો.

0: અડધો કલાક પછી જે પણ કે બાપાએ ફોન કર્યો છે, બાપા હરિકૃષ્ણ સાથે વાત કરે છે. પહેલા પ્રશ્ન પૂછે છે બાપા, બાપા કે છોકરી જોઈ? તે કે હા. તો કે ગમી? તે કે હા સ્વામી આમ તો ગમે છે. કે આમ તો કેમ? કે આમ કેમ નથી ગમતી? કે શું પ્રશ્ન છે તને? કે સ્વામી આમ બીજો કઈ પ્રશ્ન નથી. કે શું પ્રશ્ન છે, વાત તો કર. કે જાડી છે, બાટકી છે, બહુ લાંબી છે, કાળી છે, ધોળી છે, લૂલી છે, તોતરી છે, શું છે? બાપુ આખો લિસ્ટ બોલી ગયા એમ એક સડંગ. બાપા કે પેલો લાલુ કે સ્વામી, ના એવું કઈ નથી. કે તો પ્રશ્ન શું છે, ના કેમ પાડે, બીજે કઈ સાંધો છે? કે સ્વામી એવું પણ છે. કે તો હા પાડ દે, ચાલ હું કેવું છું, હા પાડ દે, ઘર બહુ સારું છે, સત્સંગી જૂના સત્સંગી છે, વાંધો નહીં આવે, જા. કે બધા રાજી છે, પ્રશ્ન શું છે? એને બાપાને વિશ્વાસ છે, ત્યાં જંપલાયું, આજે વર્ષો થઈ ગયા, એકદમ સુખી દંપતી જીવન પતિ વિતાવી રહ્યા છે. સાંઈ બાપા આવી રીતે પણ ગોઠવી શકતા હોય છે. હમણાં જ એક પ્રસંગ બન્યો, અમે બેંગ્લોર હતા એ વખતે, હરિભક્ત, ત્યાંના મોટા હરિભક્ત ગુણવંતભાઈ, અને મૂળ તો પેલા રહીશ આખું કુટુંબ, પણ એમના છોકરીના લગ્ન એક અમદાવાદના યુવક સાથે લેવાના હતા. એ યુવક આપણા બોટાદના શિવલાલ શેઠ એના વંશજમાં કંઈક આવે છે. એમની સાથે લગ્ન લેવાના હતા, પણ આખા કુટ આમ સત્સંગીત આ લોકો, પણ એના જે સગાવાલામાં એક પ્રશ્ન રહી જતો હતો જી, કારણ કે બધું કુંડલીને બધું જોઈએ ને, આ બધું જૂની રીત પ્રમાણે છોકરાના કુંડલીમાં મંગળ પ્રધાન હતો, મંગળ એટલે છોકરી છોકરાને કંઈ પ્રશ્ન નહોતો, અને બાપુજીને પણ પ્રશ્ન નહોતો, પણ એના જે ફેમિલી બધા હોય ને, મામા માસાના બધા, એ લોકોને રહ્યા કરે કે મંગળ નડશે. અને પછી લોકો એવું બધું શોધી કાઢ્યું કે 27 વર્ષ પછી મંગળ નડે, એનો પ્રભાવ પછી જણાય. એટલે આવું જાત જાત બધું નીકળ્યું, એટલે એ લોકોએ દબાણ કર્યું આ ગુણવંતભાઈ ઉપર કે સ્વામી આવું બધું છે તો હવે શું કરશું, આ તો કંઈક આમાં ગમે ત્યારે કંઈક એનું ઉછાળો માંડે અને તમે છોકરીને હેરાન કરી નાખી, શું કરશે? તો પછી આ લોકોના કહેવાથી ગુણવંતભાઈએ બાપાને પછી ફેક્સ કર્યો. આ તાજી જ વાત છે, 3-4 મહિના પહેલાંની જ વાત છે. સ્વામી આપણને પૂછ્યું કે બાપા અમને તો કંઈ વાંધો નથી, પણ આવા બધું આવો પ્રશ્ન આવ્યો છે સગાવાલાનો, તો આપ કેમ એમ કરી, તમે જો કહે, તમે તો કહેશો તો અમે ભૂલી જશું, તમે જે કહેશો તો પછી અમે લગ્ન પણ કરાવશું, તમે જે કહો એમ. બાપા પણ ખાસ કીધું કે હવે સમય બહુ નજીક આવી ગયો છે, હવે મુહૂર્ત તો પણ બધા સેટ થાય એમ નથી, અને બધા બુકિંગ પણ કરાવવાનું હોય, એટલે આપ બને ત્યાં સુધી જલ્દી વહેલામાં વહેલી તકે તમે જવાબ આપી શકો તો સારું. બીજા જ દિવસે એલેથી ફેક્સ આવી ગયો, બીજા દિવસે સ્વામીશ્રી કીધું કે મંગળ મંગળ આપણે કંઈ નડશે નહીં, બધું જ ભૂલી જાઓ, સ્વામીશ્રી મારા જ રક્ષામાં છે, વાંધો નહીં આવે. આટલું જ જરૂર હતી. એ લોકોએ પછી એટલા નિશ્ચિંત થઈ ગયા, છોકરી પણ કહે છે, બાપુજીને કહે છે, બાપુજી તમે ક્યારેય પણ હવે યાદ કરાવતા નહીં, આપણે ભૂલી જ જવાનું જે સ્વામી બાપાએ કીધું છે, એટલે આપણા માટે આ જ છે. બાપા એવું બોલ્યા હતા કે આપણા ભાગ્યમાં આ જ છે, એટલે આપણે આ જ આપણે માનીને આગળ વધવાનું છે. એ જે બાપા બોલી ગયા, છોકરીને હૃદયમાં એટલું સ્પર્શી ગયું કે હવે જે થાય એ બાપાએ આપણા માટે ગોતી રાખ્યું છે, બાપાએ આપણા માટે સેટ કર્યું છે, હવે આ જ મારા માટે એ ધણી બનશે. આમ લાગે છે બહુ સામાન્ય વાત, પણ જે લોકમાં કંઈ નાના મોટા પ્રશ્ન આવતા હોય અત્યારે તો બધું સમજાઈ જાય, જ્યારે પ્રશ્ન ત્યારે ખબર પડે ત્યારે બધું ભેગું થાય. જોયું આ નડ્યું આ નડ્યું, પેલો કહેતો તો જ, પણ સાંઈ બાપાના વચનમાં આટલા વિશ્વાસથી લોકો જોડાઈ શકે છે. એ લોકો પણ માને છે કે સ્વામી આવા નિસ્વાર્થ પુરુષ છે, પોતે સર્વજ્ઞ છે, પોતે અંતર્યામી છે, પરમ હિતકારી છે. ત્યારે આવી રીતે લગ્ન જેવા પ્રસંગ, અહીંયા 2-5 મહિનાનો મામલો નથી, આ કંઈક સામાન્ય વસ્તુ, આખું જીવનભર નભાવવાનું છે, જીવનભરના સાથી છે તમારા. એવા પ્રસંગે સ્વામીશ્રી આવું માર્ગદર્શન આપી શકે છે, આવી રીતે બધાને જોડી શકે છે, એક વિશ્વાસ. હમણાં તો કેવો પ્રસંગ સાંભળ્યો, અહીંયા આપણા અહીંયાના જ આપણા ભરતભાઈ દેસાઈ બધા જાણો છે ને, નિખિલે સ્વામીના પુરુષોત્તમના ભાઈ, સ્વામી બાપે કેવું ગોઠવી આપ્યું છે, આમ તો આમ રેકોર્ડ બ્રેકિંગ જેવું લાગે. ભરતભાઈ દેસાઈ એમના દીકરી અહીંયા, અને એમની દીકરીનું બાપાએ ત્યાં લંડનમાં બેઠા બેઠા ગોઠવી આપ્યું એક છોકરા સાથે. એ છોકરાનો પિતા પણ મોમ્બાસા, આપણે કનુભાઈ મોમ્બાસા, એમના ખાલી ભાઈ બીકે દેસાઈ ત્યાં લંડન, ત્યાં છોકરો અર્પણ ત્યાં, અને ખાલી એમના વેવાઈ પક્ષના કાકા આવે એ ત્યાં, બે જઈને બાપા સાથે એ લોકોના ગોઠવી આપ્યું. છોકરી અહીંયા, છોકરીનો બાપ અહીંયા, છોકરો ત્યાં, ખાલી છોકરોનો બાપ પણ મોમ્બાસા, ક્યાંય લંડન, ક્યાં મોમ્બાસા ને ક્યાં બરોડા, પણ બાપાએ કહી આપ્યું કે તમારે બે ગોઠવાઈ જવાનું છે. હજી જોયા નથી એકબીજાને, ઇન્ટરનેટ ઉપર જે પણ કંઈક મળ્યા હશે, બાપા એના વિશ્વાસે બે જણ રાજી ખુશી હતી, એ ત્યાં સગાઈ થઈ ગઈ. બોલો બાપાના વિચનમાં કેટલો વિશ્વાસ છે. સ્વામી બે કુટુંબ સત્સંગી નિષ્ઠાવાન, પણ બાપાને આવી રીતે આવા તો કેટલાય કુટુંબોમાં સ્વામીશ્રીએ અમૂલ્ય માર્ગદર્શન, જે ટાણાનું જે માર્ગદર્શન આપ્યું છે એમાં જો એક અણમોળ કે દ્રષ્ટાંત હોય, તો એ છે છેલ્લો આપણે પ્રસંગ જેને જોઈ લે, ભાસ્કર મહેતાનો. સ્વામી બાપા કેટલી હદે એક યુવકના જીવનમાં આ પિતાજીનો સ્વામીજીનો એક આમ અત્યંત લાડીલો છોકરો કહેવાય. નાનપણથી એક જ ઈચ્છા કે આપણે સાધુ થવું છે, સ્વામી બાપાના ચરણમાં જ આપણે જીવન વિતાવવું છે. ઘરમાં સંજોગો એવા નહીં, નાનપણથી પોતે 2 કે 3 વર્ષના ત્યારથી એના પિતાજી એના માને મૂકીને ભાગી ગયા હતા. એના પિતાજીનું મોઢું એને 2 વર્ષ પછી એને જોયું જ નથી. એની માતાને પોતે એને કોઈ બીજા હોય ભાઈ પણ નહીં, સગા ભાઈ. એના માતાને સેવામાં પોતે રહ્યા, બાપા અને મા એની રજા ના આપે. એક જ વાત કે તું સાદું થાજે વાંધો નહીં, પણ હું ધામમાં જાઉં પછી. હવે આની ઉંમર વધતી જતી હતી, 26 વર્ષની ઉંમર થઈ ગઈ. 5 વર્ષ તો એને ત્યાં પછી અમદાવાદની સેવામાં રહ્યા, પછી પોતે 5 વર્ષ મુંબઈ પણ રહ્યા. ત્યાં અગાસીમાં નાની બી કેબિન હતી, ત્યાં પણ પોતે રહેતા હતા. સંસ્થામાં પોતે સેવા કરે આજીવન તરીકે, પણ એની મમ્મી રજા ના આપે. 36 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે તો બધા હરિભક્તને બંધ થવા લાગ્યું. અભય સ્વામીને કે કોઠારી કે સ્વામી આની 36 વર્ષની ઉંમર થઈ ગઈ, હજી માતા તો 50 વર્ષને જ થયા છે. માતા કદાચ 20 વર્ષ હજી ખેંચી જાય અને બિચારું શું થાય, થોડા 56 વર્ષ આપણે સાધુ બનાવવાના છે કે 2 બાજુ લબડી પડશે. એટલે પછી આ તો લગભગ 10-11 વર્ષ પહેલાંની વાત છે, 95ની વાત છે. એટલે અભય સ્વરૂપ સ્વામી બાપાને મળે છે કે બાપા ભાસ્કરની ઈચ્છા તો દ્રઢ જ છે, સાધુ થવું છે, પણ હવે આપણે પ્રેક્ટિકલી આપણે જોવું પડે ને. 36 વર્ષની ઉંમર થઈ ગઈ અને માતાજી રજા આપતા નથી, એકલા છે બિચારા, એટલે આપ પણ ના પડશે, માતાની સેવા કોણ કરે. અને 50 વર્ષની ઉંમર થઈ હજી તો હવે એ કંઈ ધામમાં જેવું કંઈ લાગતું નથી, અને આ બિચારો એકલો 2 બાજુ લબડી પડશે. હવે આપ કયો આપણે કરી, હરિભક્તો પણ બધા ચિંતિત છે એના માટે. બાપા કે હું પણ એ જ વિચારતો હતો. બાપા કે એને પરણાવી જ આપણે પરણાવી જ દઈએ કે ઠીક તર હવે પરણાવી દઈએ. બાજુમાં પીડી સામે ઊભા હતા, એટલે બાપાએ એમની ડાયરેક્ટરી ખોલી. બાપાની છે ને એક ડાયરેક્ટરી છે, એમાં પછી પેલી કંઈક પેન પામ પાઇલટ નથી, બીજું કંઈ નથી, ઇલેક્ટ્રોનિક ડાયરી નથી, બાપાની હૃદયની ડાયરી છે. એમાં લગભગ 25,000 કુટુંબના નામઠામ બધું બાપાને ખબર છે. ડૉક્ટર સ્વામી ઘણીવાર બોલે છે, સ્વામીશ્રીને 25,000 કુટુંબના A to Z બધું જાણતા હશે. એના ઘરમાં શું છે, કયા ગામના છે, દીકરા દીકરી ક્યાં પરણાવ્યા છે, ભાઈ ક્યાં છે, આનો છેડો અહીંયા અડે છે, અહીંયા છે, બધું ફરે છે, ક્યાં નોકરી કરે છે, એટલે કેટલી સાસરીમાં વખતની કેટલી સેવા છે, બધું જાણતા હોય છે. બાપાએ ડાયરેક્ટલી ખોલી કે આ બ્રાહ્મણ છોકરો છે. હવે બ્રાહ્મણ કુટુંબમાં છોકરી હવે પરણાવવા લાયક થયું, હવે કેટલા કુટુંબ છે આપણા. એટલે પીડી સામે સામે દ્રષ્ટિ કરી કે આ પીડી સામે 3-4 નામ બોલ્યા. બાબા કે નહીં કે આ કે ના એ પણ નહીં, ક્યાં કે ના એ પણ નહીં. 3-4 નામ બાપાએ કેન્સલ કર્યા. અભય સામે બાજુમાં હતા, 1-2 નામ તો એમને પણ સારા લાગ્યા કે સારું કુટુંબ છે. તો અભય સામે સામે થઈ કીધું કે બાપા આને કેમ તમે ના પાડો છો. બાબા કે એ છોકરી છે ને માની સેવા નહીં કરે. અભય સ્વામી કે આ છોકરી ના નહીં કરે બાપાને તમને કેવી રીતે ખબર. એટલે એમાંથી રહેવાની બાપા છોકરીની સેવા નહીં કરે આપ કેવી રીતે કહી શકો. કે એના પિતાજીને ઓળખું છું ને, એના પિતાનો સ્વભાવ કેવો છે હું જાણું છું, કે આ એના બાપ થોડો કડક છે, કે બાપના લક્ષણ છે ને છોકરીમાં આવે અને માતાના લક્ષણ છોકરામાં આવે. કે બાપા બધું જાણતા છે કે છોકરી સેવા નહીં કરે માતાજીને. તો પછી હવે શું કરશું. બાપાએ પછી નામ કીધું કે આપણે પેલા બોમ્બેના નથી પેલા રહેતા ત્યાં આપણા, કે કોણ બોમ્બેમાં, કે પેલા આપણા સામાન્ય છે એનો છોકરો સાધુ પણ થવાનો છે. બાપાને યાદ આવ્યું ત્રિગુણભાઈ, ત્રિગુણ કાકા, બહુ જ જૂના સત્સંગી, અત્યંત સામાન્ય પરિસ્થિતિ. એમનો છોકરો સાધુ પણ થયો છે, વિવેક પુરુષ સ્વામી, એ અત્યારે અહીંયા પણ થોડીક વાર સેવા પોતે બજાવી ગયા. વિવેક પુરુષ સ્વામીને પિતાશ્રી બાપા યાદ આવે છે કે એમની છોકરી છે. બધાએ કીધું કે હા બરાબર સ્વામી, એકદમ સત્સંગી છે, બ્રાહ્મણ છે, નક્કી કને કહ્યું બાપાએ. અને ભાસ્કરને બોલાવીને કહી દીધું કે તારા માટે હવે આજ્ઞા છે, તારે હવે પરણાવવાનું છે, તારા માટે છોકરી પણ ગોતી રાખી, તું બોમ્બે જઈને જોઈ આવ. ભાસ્કર પોતે એવો બાપામાં વિશ્વાસપૂર્વક જોડાઈ ગયો હતો. બાપાને કહે બરાબર સ્વામી તમે કેવું છે બરાબર, મારે છોકરી જોવાની પણ જરૂર નથી. બેઠા બેઠા બાબા કહેના તું જોઈ આવો કે તું બોમ્બે એકવાર મળી આવો, બાપા આવી આજ્ઞા કરી છે અને આપણે લગ્ન કરવાના છે. વાત થઈ ગઈ પૂરી. બાપા કહે ભલે. ભાસ્કર કહે ભલે. બાપા પછી 96ની સાલમાં જાન્યુઆરી માસમાં પાછા અહીંયા અટલાદરા આવે છે. વસંત પંચમી પહેલાંનો સમય કંઈક હશે. એ વખતે અભય સ્વરૂપ સ્વામી કંઈક મંદિરના બાંધકામ માટે અહીંયા અટલાદરામાં બાપાને મળે છે રૂમમાં એકાંતમાં. એ જાય છે વાત કરવા મંદિરની. બાપા કે એ વાત બધી પછી કે આપણું ભાસ્કરનું શું થયું, કે આપણે સગાઈ થઈ છે ને હવે કે હવે એને આગળ હવે કેવી રીતે આગળ થશે બધું. બાપા કે હવે જો આ બાપાએ લગ્ન મુહૂર્ત કાઢ્યું કે આપણે હું ત્યાં આવું છું એ જ અર્થમાં આપણે લગ્નને લેવાના છે. બાપાએ 28મી ફેબ્રુઆરી તારીખ આપી, ફેબ્રુઆરીની 28મી તારીખ આપી. પછી કે હવે એની જાન ક્યાંથી આવશે, તે બધું નક્કી કર્યું કે એનું આ ગામ છે ત્યાંથી જાન આવશે. કે છોકરીની જાન ક્યાંથી આવશે, કે તો મુંબઈ રહે છે, લોકો પણ ત્યાં ભરૂચ આવશે. એટલે પેલા કન્યા પક્ષમાં આવે ને, બાપા કે ભરૂચ આવશે તો પછી એ લોકો રહેશે ક્યાં કન્યા પક્ષવાળા? એટલે અભય સ્વામી કીધું કે સ્વામી આપણા કેટલાક હરિભક્ત છે, કેટલાક જાણીતા હરિભક્ત નામ દીધા કે આ હરિભક્ત આપણે ઘરે કહીશું, લોકો ત્યાં રહેશે. બાપા કે બરાબર છે. પછી કે લોકો ઉતારો કરશે પણ પછી નાસ્તો આપણે શું આપશું? કે લગ્નમાં જ હંમેશા સારો નાસ્તો હોય, આપણે જલેબી ગાંઠીનો નાસ્તો કરીએ. અભય સ્વામી કે ભલે આપણે જલેબી ગાંઠી જમાડશું. કે જમતા પહેલાં પણ કે શિયાળો સમય છે એટલે કે નાહવું પડશે, એટલે કે આપણે ગરમ પાણી પણ વ્યવસ્થા કરવાની છે. અભય સ્વામી કે બરાબર, આપણે જનૈયા માટે કન્યા પક્ષના પણ માણસો માટે આપણે ગરમ પાણી પણ વ્યવસ્થા આપશું. કે બરાબર, નાસ્તાની વાત થઈ ગઈ. પછી બાપા કહે છે કે હવે જ્યારે લગ્ન લેવાશે ત્યારે જમણવામાં આપણે શું શું આપશું મિષ્ટાનમાં? એટલે અભય સ્વામી કહે છે, બાપા તમે ત્યાં પધારવાના છો, 6 દિવસનો તમારો કાર્યક્રમ છે, રોજ આપણે એક એક મિષ્ટાન આપણે કરવાના છે, તે તૈયારી આખું મેન્યુ તૈયાર છે, એમાંથી એક બે મિષ્ટાન આપણે આપશું. બાપા કે બસ બે જ? એટલે અભય સ્વામી રુચિ જાણી ગયા. બાપા બાપાને કહે છે, બાપા જે કેટલો કે આપણે કયો એટલા આપણે મિષ્ટાન કરીએ, કે ક્યાં ક્યાં મિષ્ટાન આપણે કરવાના છે? એટલે સમજી જવાનું. બાપા છોએ છો નામ જયારે પૂછતા કે બાપા તમે વિશે અભય સ્વામી કે આપણી કેટલી ઈચ્છા છે, કે તો જેમ આપણે યોગ્ય લાગે એમ. અભય સ્વામી કે આપણે 5-6 મિષ્ટાન આપી દઉં. કે હા બસ 5 મિષ્ટાન જમણવાનમાં હતા. પછી બાપા કહે છે કે જો હવે હું ત્યાં હોઈશ અને જમણવાન ચાલુ હશે ત્યારે બધા હરિભક્તો અને ભીડ જામશે, કારણ કે હરિભક્તો મારા સમાગમ એટલે દર્શન માટે પણ આવ્યા હોય અને જાણે બધા ભેગા થાય, એટલે આપણે એના માટે શું કરશું? બાપા કે આપણે ત્યાં હોલમાં આપણે જમાડવાના, પણ હું જ્યારે પ્રવચન કરતો હોઉં 11:30 એ શરૂ થાય ત્યારે લોકોને જમણ શરૂ કરી નાખવાનું, 12:30 પહેલાં બધા જને અને બધાના સગાવાલા બધા જમાય જમી લેવા જોઈએ. બાપા કે ભલે. ત્યાં બધા જમી લે છે એ પછી સ્વામી ખાસ સૂચના આપે છે. બાપા કહે છે કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં કરવાની. બાપા તો વચ્ચે ના સોરી ચોરીનું ભૂલી ગયો. બાપા કે ચોરી આપણે કઈ લાવશું લગ્નની ચોરી? અભય સ્વામી કે ના અમે છોડી દો, અમે બધું અમે ગોઠવી દઉં, અમે અહીંયા ઓળખીતા છે. બાપા કે બરાબર, ચોરી લાવજો, સાફસફી કરજો અને શણગારજો બરાબર. કે બરાબર બરાબર સ્વામી. એક એક ડિટેલ સ્વામી છે લગભગ 1.5 કલાક સુધી અભય સ્વામીને સમજાવે છે કે તમારે આ કરો ને આ કરો તે કરો ને તે કરો, બધું જ પૂરું થઈ જાય છે. પછી સ્વામી છેલ્લે કહે છે કે જો જાહેરાત નહીં કરવાની, કે આ બાપાએ બધી વ્યવસ્થા કરીશ, જો યશ લેવા માટે પણ જરા તૈયાર નથી, કે બાપાએ બધું કેવડાવ્યું છે અને સંસ્થા તરફથી જમણવાન છે અને બાપાએ આખું ગોઠવ્યું હતું, બિચારા એના બધા સગાવાલાને છોબેલા પડી જાય ને, શરમ આવે કે આ તો મંદિર તરફથી લગ્નનું આખું આયોજન છે. એ લોકોને જરાય એવું ના લાગવું છે કે આપણે આમાં કંઈ ભાગ આપ્યો નથી, આપણે જ જાણે કર્યું છે એવું એ લોકોને લાગવું છે. સાહેબ આપણે સૂચના આપે છે. જ્યારે ત્યાં આવે છે બાપા, એ પહેલાં પણ સ્વામી બાપા બે પક્ષને ભેગા કરે છે. આ ખાલી ભાસ્કરના પિતા નથી બન્યા, પેલી છોકરીને બાપાને એટલા જ પિતા બન્યા છે, કારણ કે ત્રિગુણભાઈ તો ધામમાં ગયા હતા. પછી બાપા ત્યાં બે પક્ષને ભેગા કરે છે અને બાપા કહે છે કે જો તમે બે પક્ષે સામાન્ય પરિસ્થિતિ છે એ પેલી લેતી દેતી કરવી પડે ને, પેલું અરસપરસ પછી આપવાનું હોય બધું, બાપાએ બે પક્ષમાં હાજર રહીને કે તમારે આટલું આને આપો, તમારે આટલી સાડી આપો ને આટલું દાગીના આપો ને તમારે આટલા વાસણ આપો ને આટલું આમ કરવાનું, બે પક્ષને મંજૂર થાય એ હાજર રહીને એ બધું નક્કી કર્યું. અને પછી એ વખતે પછી ત્યાં ભાસ્કર હાજર હતો. ભાસ્કર પણ કેવો આમ સાધુ વૃત્તિ વાળો. બાપાને કહે છે, બાપા સંતે પછી ફરજ કે બાપા હજી કોપિંગ કરે છે, પથ્થરમાં જમે છે. બાપા કે હવે તો છોડ. બાપા પછી શિખામણ આપે છે કે જે હરિભક્તો જે રીતે રહેતા હોય ગ્રસ્ત, એ જ તારે રહેવાનું કરવાનું, ખાવાનું પીવાનું બધું તારે રાજી રાખવાના, બધી એની શીખ આપે છે કે તારે આવી રીતે રહેવાનું, તું લગ્ન કરવાનો છે. બાપા 26 ફેબ્રુઆરી ત્યાં ભરૂચ આવે છે, 28 ફેબ્રુઆરી એમના લગ્ન. એ વખતે બાપાનો કાર્યક્રમ એક જ હેતુ હતો બાપાને ત્યાં ભરૂચ આવવાનો, લખણી માટે, કારણ કે જબરજસ્ત મોટું મંદિર થાય છે, મંડળ પણ સાવ નાનું, બહુ આર્થિક કંઈ સદ્ધર નહીં. લખણી માટે જ બાપા આવવાના હતા. એ દિવસે બાપા આવે છે, અભય સ્વામીને બોલાવે છે. લખણીની વાત તો દૂર નહીં રહી. બાપા કે આપણે ભાસ્કરની બધી વ્યવસ્થા સચવાઈ ગઈ છે ને, ત્યાં ફરી બાપા બધી જ વાત એક ફરી દોડાવે છે કે ચોરી આવી ગઈ, લગ્ન મંડપ મુહૂર્ત ક્યારે છે, આમ છે કેમ, ત્યારે શું થવાનું છે. પછી બાપા સૂચના આપે છે કે એનું લગ્ન મુહૂર્ત જે દિવસ મંડપ વિધિ જે હતી એ દિવસ તરત જ પછી એનો લગ્નનો પ્રસંગ હતો, આમ જુદા દિવસે કંઈ નહોતું. બાપાએ કીધું કે પૂજા પહેલાં એના મંડળમાં પ્રવેશ થઈ જાય, પણ કંઈ વિધિ કરણ એ થઈ જાય પછી મારી પૂજામાં લાવજો, હું પૂજામાં આશીર્વાદ આપીશ, અને પૂજા પછી હું મારી સાથે ગાડીમાં લઈશ. આમ તો રોજ બાપા જે સભા મંડળમાંથી ત્યાં લાલજી શેઠના ઘરે ઉતારો હતો એ વખતે ત્યાં ગાડી મચાતા, 2-3 મિનિટનો રસ્તો હોય, બહુ ખાસ જાજુ નહીં, પણ બાપાને ભીડો ના પડે એટલા માટે ગાડીમાં બેસાડતા. બાપા કે રોજ તમે આવતા હતા એ મારે ભાસ્કરને બેસાડો છે. એટલે કોઠે સમય કહી દીધું, ત્યાંનું મંડપ વિધિ થઈ જાય, સ્વામી બાપાને પૂજામાં બોલાવે છે, એને ચાંડલો કરે છે, એનું મોઢું મીઠું કરે છે, પછી કે હાલ ભાસ્કર મારી સાથે બેસ, ગાડીમાં બેસાડે છે. બાપા જ્યારે ગાડીમાંથી ઉતરતા હોય છે ત્યારે બાપા ભાસ્કરને કહે છે કે જો અમે તારી જાનમાં આવી ગયા, આ ગાડીમાં તને બેસાડ્યો તારા ધ્યાનમાં અમે આવી ગયા. બાપાને ઉતારે છે, બાપાને અચાનક યાદ આવે છે, એક સાધુને બોલાવે છે કે આને સાફો આપણે બંધાવવો છે. બાપા ઊભા ઊભા ભાસ્કરને સાફો બંધાવડાવે છે અને બાપા આમ સેટિંગ કરે છે કે આમને આમ થોડું કામ કરો, ઊંધો કર, આ બાજુ કર. બાપાને સંતોષ થાય છે કે આ સાફો બરાબર બંધાયો છે. આમ બાપા દૂરથી જોયે છે કે આમ બરાબર લાગે છે ને, આમ મારો છોકરો આમ કેવો સ્માર્ટ લાગે છે. બાપા પછી એને ભેટે છે, ભેટે છે. પછી બાપાએ બે પાન લીધા હતા, પાન બીડા, એ બે પાન પીડાને હાથમાં આપે છે અને કહે છે કે બેન જ ખાઈ જવાનું, તારે તને બે આપું છું, તારે બેન જ ખાઈ જવાનું, એક જ ખાવાનો છે, એક આપજે બીજાને. અને બાપા કહે છે કે અત્યાર સુધી એક જ આપતો હતો, હવે આથી તને બે આપીશ. બાપાને બે પાન આપે છે અને એકદમ રાજી ખુશીથી હાર પહેરાવીને એને લગ્ન કરાવવા માટે મોકલે છે. આમ તો ભાસ્કર પણ એવો જબરજસ્ત છોકરો ને, આખી રાત પોતે ડેકોરેશન સેવા, જે દિવસે લગ્ન સવારના 5 વાગ્યા સુધી ડેકોરેશન સેવામાં હતો. પેલા બહેનો એને મોકલે કે તું જા, તારે લગ્ન છે, તું લગ્નમાં જોકા ખાઈશ. 5:30 વાગ્યાને મોકલે છે, એના માટે કપડાને બધું તૈયાર રાખેલું. બીજા કોઈને તો કંઈ ગતાગમ જ નહીં, સાવ સાધુ જેવો છોકરો એને ત્યાં મોકલે છે. 7:30 વાગે ત્યાં લગ્નવિધિ બધું પૂરું થાય છે. જેવા લગ્ન પતે છે અને બપોરે પાછો એ છોકરીને બે પાછા પાછા આવી જાય છે. પણ બાપા બધું જ એ ટુ ઝેડ એ દરેક પગલામાં એને સાથ આપે છે. આ તો ઠીક એની એક બહુ જ અગત્યની વાત રહી ગઈ. સાહેબ પછી પહેલી વાર મળે છે લગ્ન પહેલાં, ત્યારે બાપા શું સૂચના આપે છે કે તારા જે અસલ પિતા છે ને એને પણ અમારે બોલાવવાના છે. ભાસ્કર કે સ્વામી મારી 36 વર્ષની ઉંમર થઈ ગઈ, મેં 30-35 વર્ષ તમે જોયા નથી, એના કંઈ સમાચાર નથી, શા માટે બોલાવવાના? કે એ પોતે બીજા લગ્ન પણ કર્યા છે, એ અપર માના મારા બીજા કેટલા ભાઈઓ પણ છે, કે ના બધાને બોલાવવાના છે. સ્વામી બાપાને કહેવાથી એના જે સગા પિતાજી એ પણ આવે છે, એના અપર મા પણ આવે છે, એના જે પેલા જે ભાઈઓ છે એ પણ આવે છે. અને એ પછી જ્યારે લગ્નવિધિ આખો પૂરો થાય છે ત્યારે એના પિતાજીથી રહેવાતું નથી. એના પિતાજી બાપા પાસે આવે છે અને બાપા આગળ જે ગડગડા થઈ જાય છે. બાપાને કહે છે કે બાપા હું તેનો સગો પિતાજી છું, આ બધી જવાબદારી મારે માથે હોય, પણ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે હું પણ આવી રીતે મારા છોકરાના લગ્ન ના કરાવી શકત. તમે જે રીતે એક એક ડગલેને પગલે જે ધ્યાન આપ્યું છે અને આટલા મોટા સંતો અને બધા 150-150 સ્વયંસેવકો એના લગ્નમાં તમે જોડી દીધા, આવું જાહો જલાડી કરી, આવું સરસ મટરની જાન ને જમાડવાને બધું તમે કર્યું, આવું તો હું કોઈ પણ ભાવમાં ના કરી શકત. આ બાપાએ મારી ગજાબાની તમે સેવા મારા માટે કરી નાખી છે. જે પિતા પણ ના કરી શકે એ સ્વામીશ્રીએ એના માટે કર્યું આ સ્વામી બાપાનું પિતૃત્વ. ત્યાર પછી પણ આ તો લગ્નની વાત, ત્યાર પછી પણ એ જીવનમાં કેવી રીતે આગળ વધશે એના માટે પણ બધી જ તકેદારી બાપાએ રાખી. એને એક એક પગ વ્યવહાર સાંસારિક જીવન પણ માર્ગદર્શન આપ્યું. એનું સ્કૂટર લેવાનું હતું, એનું સ્કૂટર બગડી ગયું હતું, એને ફુરસદ નહીં કે હું સ્કૂટર રિપેર કરું. સ્વામી બાપાએ ત્યાં કોઠારીને બોલાવી અને સ્કૂટર અપાવડાવ્યો સંસ્થાના ખર્ચે. ભાસ્કરને કીધું કે તારે હપ્તા ભરવાના, ભાસ્કરને એવું કીધું હપ્તા ભરવાના, અને કોઠારીને એવું કીધું કે તારે હપ્તા માંગવાના નહીં, એ ભરે કે ના ભરે તારે ક્યારે માંગવાનું નહીં, આશા નહીં રાખવાની. બાપાની રીત કેવી અદભુત છે. આ 1997ની વાત છે, સ્કૂટર અપાયું. આ વર્ષે એ સ્કૂટરના હપ્તા પૂરા થયા, જેમ તેમ પૂરા કર્યા. પણ સાંઈ બાપાએ ડગલેને પગલે કેવી રીતે પિતૃત્વ પૂરું પાડ્યું છે એક આદર્શ નમૂનો છે. સાંઈ બાપા બધા માટે આવું પિતૃત્વ પૂરું પાડી રહ્યા છે એ બરાબર આપણી પ્રતીતિ આવે એ જ મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જૂનાગઢમાં શ્રી હરિ કે અભાવ અરુચિ વર્તે અને સેવા કરવામાં ઉમંગ ના જાગે તો જાણવું તેને સત્સંગ પ્રીતિ નથી. ધ્યાન કરે તો પણ સેવામાં તાન ના હોય તો ધ્યાન મિથ્યા છે. સેવા એવી કરવી એમાં પરોઈ જવું, રસભસ થઈ ગયો, તો એ સેવા કરવા તમને આનંદ થાય અને બીજા બધાને આનંદ થાય. મળતી મળતી સેવા કરે યોગી અભાગે કોઈને મજા ના આવે, ઢીલો ઢીલો હોય. સેવા તો જોરદાર ઉમંગ ઉત્સાહ હોવી જોઈએ. જૂનાગઢમાં શ્રી અભાવ રૂચિ વર્તે અને સેવા કરવા ઉમંગ ના જાગે તો જાણવું તેને સત્સંગમાં પ્રીતિ નથી. ધ્યાન કરે તો પણ સેવામાં વાત સેવામાં તાન ના હોય તો ધ્યાન મિથ્યા છે. સમાધિ, ધ્યાન, ધારણા, જપ, તપ, તીર્થ, દાન, પુણ્ય અને આત્મનિષ્ઠા એ બધા જ સાધનોનું ફળ સેવા છે. જો એને સેવા આપણને મળી છે ડાયરેક્ટ, આપણે સેવા બીજાને બધા તપ જપ બધું કરે તો એનું ફળ સેવા છે, અને આપણને તમને ડાયરેક્ટ સેવા મળી છે. પણ સાવધાન રહેવું, જો સેવામાં એમાં રુચિ હોવી જોઈએ, અંતરથી આવે, ઉપર ઉપરથી ના કહે. એ સેવા ઘડીકમાં થાય, ઘડીકમાં ના થાય, ઘડીકમાં મન ગમતું થાય એ રીતે સેવા કરે, અને મન ગમતું ના હોય એ સેવા ના કરે. અને વ્યક્તિ ઉપર પણ કોઈ વ્યક્તિ ના ગમે તેની સેવા ના કરે, અને બીજાને સેવા ગમતી હોય વ્યક્તિ સેવા કરે. પણ એ બધું સેવા રુચિ હોય ગમે એની સેવા કરે. જો શ્રીજી મહારાજ નીલકંઠવર્ણી કરી ગયા હતા એટલે સેવક રામની સેવા કરી, હવે એને ઓળખાણ નહીં, પહેચાણ નહીં, કોઈ સંબંધ નહીં, પણ સેવા એક બે મહિના સેવા કરી, અને એવી સેવા કરી કે આદર્શ. જે એક તો ઓળખાણ પહેચાણ ના હોય એની સેવા ક્યાંથી કર. પણ મહારાજ જોયું કે આ ભાગવતનું ભણેલો છે, વિદ્વાન છે, એટલે સેવામાં જોડાય. પણ એ તો ના હોય તો સેવા મહારાજ તો સેવા કર્યો હોત, પણ આ તો આપણને બતાવે કે આવો પહેલો નહોતો, પણ સેવામાં પોતાની સેવા કરાવે બીજા પાસે, અને મહારાજ પોતાની સેવા કરાવે એની પાસે, મહારાજ પાસે સેવા કરાવે. પણ પછી ભિક્ષા માગવા જવું, ભિક્ષા મળે ના મળે તો એ કોઈ દિવસ પૂછે નહીં કે તમારું જમવાનું શું છે, કેમ છે. બસ મહારાજ ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા રહ્યા, પણ સેવામાં ઢીલાશ ના આવી, સેવા સરસ બધું કરતા હતા. આવી સેવા કોઈ ના કરે. આદર્શ સેવાક્રમનું જો જોવા જઈએ તો આદર્શ સેવા મહારાજે કહી, અને એટલે આપણે સેવામાં રુચિ ના હોય, ઉમંગ ના હોય, તે બધી વૃથા છે. કોઈ એનું ફળ મળે નહીં તમને, ભલે સેવા કર્યા કરે, પણ સેવાનું ફળ જ આ બધા સાધનો કરીએ, જપ તપ તીર્થ, એનું ફળ જ સેવા છે, ફળ રૂપે સેવા. તો પછી અને એ સેવા તો આપણને મળી છે એટલે પ્રેમથી સેવા કરી લેવી. ધ્યાન કરે તો પણ સેવામાં તાન ના હોય તો ધ્યાન મિથ્યા છે. સમાધિ, ધ્યાન, ધારણા, જપ, તપ, તીર્થ, દાન, પુણ્ય અને આત્મનિષ્ઠા, આત્મનિષ્ઠા એ બધા જ સાધનોનું ફળ સેવા છે. આત્મનિષ્ઠાનું ફળ સેવા છે, તમે હું આત્મા છું, બ્રહ્મ છું એ બધું કરે, પણ તો એનું ફળ તો સેવા છે. તો એ સેવા આપણને મળી છે. સેવા વિનાના સાધન તે ફળ વિનાના વૃક્ષ જેવા છે. ચિત્રકેતુ, ઇન્દ્ર વગેરે ઘણા દેવ મનુષ્યોએ સેવાથી મોટાઈ મેળવી છે અને માને કહીને પડી ગયા છે. પછી સેવા જો યોગી બાપાએ ખાસ સેવા કરી પણ એનું માન ના આવવા દેવું, માન બધું ડૂલ થઈ જાય, બધી સેવા કર્યા પણ બધું નકામું થઈ જાય. એટલે સેવા કરી, સારી રીતે સેવા કરી પણ એનું માન ના આવવા દેવું. સેવા વિનાના સાધન તે ફળ વિનાના વૃક્ષ જેવા છે. ચિત્રકેતુ, ઇન્દ્ર વગેરે ઘણાએ દેવ મનુષ્યએ સેવાથી મોટી મેળવી છે. બધા મોટા મોટા રાજા અને એ સેવા કરવાથી મોટી મેળવી છે અને માન કરીને પડી ગયા છે. માન એટલે આપણે સેવા કરી કોઈ ઈચ્છા ના રાખી, કોઈ કોઈની સેવા કરીએ કોઈ ઈચ્છા ના રાખી કે એ મોટો છે, નોકરી અપાવી દેશે, આમ છે તેમ છે, કોઈ ઈચ્છા રાખી નહીં. તે સેવા સુંદર થાય અને ભગવાનને ગમે એવી સેવા થાય.

શ્રીહરિ કે સેવા સમાન કોઈ કસોટી નથી. કસોટીમાં ગણી મારે કે તમે સેવા કરશે કસોટી ભેગી થતી જાય છે, તે ધ્યાન રાખવા જેવું છે. બધું સેવામાં બધું કેટલું બધું આવી જાય. સેવા બધા સાધનોનું મૂળ છે, બધા સાધનોનું મૂળ છે સેવા. હવે આપણને મળી છે એને વિચાર કરવું, આવી સેવા આપણને મળી છે એ ગમે સેવા આપણે સેવા બધા કરીએ છીએ, પાર્કિંગમાં, રસોડામાં, વિવિધ બધી સેવા, હવે કચરાપેટી સાફસૂફ કરી બધું કરીએ, બધાનું ફળમાં કે સેવા બધા સાધનોનું મૂળ છે. એટલે એવી સેવા આપણને મળી છે, બધા સાધનોનું મૂળ. બીજા બધા ગમે એટલા સાધનો કરીએ પણ તો એ વેરાયેલી રહે. પણ અમારે કે આ સેવા તમને જે મળી, ગમે સેવા, ગમે સેવા તમને મળી હોય, એ મહારાજે કહ્યું કે એ સાધનાનું મૂળ છે. એટલે ફળ ડાયરેક્ટ ફળો મળી ગયું. વૃક્ષ વાવોને, ઉછેરોને, મોટું કરોને ફળ મળે એવું નહીં, ડાયરેક્ટ ફળ મળી ગયું. તે સેવા, આવી સેવા છે. એ સેવાનું મહિમા જાણવું તો સેવા કરવા મજા આવે. પૈસે આપ તેમથી સેવા કરે એ તો બધું વ્યર્થ જાય. ઘટપુરમાં પ્રાગજી પુરાણી પાસે મહાભારતનું શાંતિ પર વંચાઈને શ્રીજીએ વાત કરતાં કહ્યું, ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. ભગવાનનો દાસ થાય, આ બધા દાસ જ છે, પણ ખાલી વાતોમાં તમારો દાસ છો બધું. ઓલા કહ્યું છે કે સેવા કરે પણ ના કયા તમારા કયા નહીં કરેગા, સેવા કરે કેવી રીતે સેવા કરે. જે ગુરુ હોય, આપણો ઉપરી હોય, એનો કહેવું કહું કરવું પડે તે સેવા છે. ત્યાં તો મૂળ કપાઈ ગયું. તમે હમ તમારા સેવક પણ તમારા કયા નહીં કરેગા, કઈ જાતનો સેવક, માથા વિનાનો સેવક. ભગવાનનો દાસ થાય તો તેનો ભગવાનના જેવા ગુણ આવે છે. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીર્તમાં નિવાસ કરે છે, કોઈ કિંમત નહીં. સંત હરિભક્તનો દાસ, જો હરિભક્ત મારા દેખ હરિભક્તનો દાસ ના થાય એટલે આપણે અરસપરસ સેવા કરી, ચરણ માથે ચડાવવું, એકબીજાનો મહિમા સમજવો તો સેવા કરી ગયા. પછી એમથી એમથી સેવા કરે, કોઈને પૂછે નહીં, ગાશે નહીં, અને મનમાં આવી રીતે સેવા કરે તો બીજાને દુઃખ થાય, પીડા થાય તો એ સેવા કરી રાખે. એવું ભગવાનનો દાસ તો તેના ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે. સંતનો દાસ ન થાય કે હરિભક્તનો દાસ ન થાય તો તીજ કીટમાં નિવાસ કરે, બેકાર ગંદકીમાં નિવાસ કરે છે. અનંત મહત પુણ્ય કરીને દાસ પણ મળે છે. અનંત મહત પુણ્ય
જો આ કેટલી કેવી સેવા આપણને મળી છે બધી. જે યોગી બાબા બીજાની સેવા પોતે, જો દાદી બાપુ અને યોગી બાપા બાળ સખા હતા, બાળપણથી ભેગી સેવા કરતા. પણ યોગી બાપા શું કરે કે નજર ચુકાવે, જો દાદી બાપુ આમ છે આમ છે, અને વાસણ ખેંચી લે, એમના વાસણ પોતામાં જોડી દે, એવી રીતે સેવા કરતા. આપણે શું કરીએ, નજર ચુકાઈને આમ કરીએ, આમને બદલે આમ કરીએ, તો યોગ્ય મહિમા સમજતા હતા, ખરેખર મહિમા સમજતા. તો આવું થાય નહીં તો બેકારી. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય, તો તીજ કીટમાં નિવાસ કરે. અનંત મહત્વપૂર્ણ કરીને દાસપણું મળે છે. કેવી સેવા મળી છે આપણે ખરેખર, જો એનો મહિમા સમજાય તો સહેજે ઝડપીને કૂદીને આચકી લે બીજાને પાસ સેવા, એવી રીતે કરે. પણ એ આપણે મહિમા નથી, એ બધું ઠંડુ ઠંડુ ઠંડુ ચાલે છે. આવી ગયા તો કરીને સેવા કરીએ, બહુ મહિમા. જો આપણે પૈસામાં કેટલો મહિમા હોય, કૂદી કૂદીને પૈસા ઝડપી લે, એક પાય આમ જતી હોય તો ખેંચી લે, જવા ના દે, એવી રીતે સેવાનો મહિમા. સેવા એવી જ છે પૈસા જેવી, એટલે આપણે બધી રીતે ભેગી કરીએ સેવા તો કામ થાય. ભગવાનનો દાસ થાય તો અનંત મહત્વપૂર્ણ કરીને દાસ પણ મળે છે. આ એક આપણે ગોખી રાખ્યું, ચિત્તમાં પરોવી દેવું હોય તો સેવા, કંઈ પણ સેવા કંઈ જતી ના કરે, ગમે એની સેવા હોય, નાનો હોય, ગરડો હોય. એ આપણે અમુક ટાઈપની સેવા કરીએ અને અમુક સેવા કરીએ, બીજાને સેવા આપણને માનતા જ નથી, સેવામાં પુરવાતા નથી. પણ ગમે એની સેવા, જે શ્રીજી મહારાજે યોગી બાપાએ સક્કો બેસાડ્યો, બધા ગુરુ હોય, ગુણાતીત ગુરુ બધાએ સક્કો બેસાડ્યો છે, તો સેવાનું મહત્ત્વ એને સમજાવ્યું છે, એટલે કામ થાય. એ ટૂંકમાં જે આપણને સેવા મળી છે એનું મહત્ત્વ આપણે સમજવું જોઈએ. ભગવાનનો દાસ થાય તેનો ભગવાન જય ગુણ. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત્વપૂર્ણ કહીને દાસ પણ ઉપડે છે. આપણે જીવમાં અવતારી એવા છે કે આ દાસ પણ આજે આપણે નીચી ટેલ મળે તો ત્યાંથી ભાગજો. મારે મુક્તાન સાહેબ કહ્યું એવી રીતે નહીં કે નીચી ટેલ મળે તો મારે મોટા ભાગ્યજો, એવી રીતે સેવા બધા અમુક લિમિટ હોય છે. સેવા કરી પછી લિમિટ બહાર જાય, થાકી જઈએ. પણ પૈસા ગણવામાં કોઈ થાકતું નથી, કોઈને ઊંઘ આવતી નથી. તે પૈસાની જેમ જ આ સેવાને માનીએ તો બધું કામ થાય. સદાનંદ સ્વામી મહારાજની જય.

श्री स्वामीनारायण भगवान की जय। मान कुआ मां सिरे वात करता कहो कहो कुओ मान रूपी कुओ मान कुआ सिरे वात करता कहो प्रथम अमारु अंग कहिए એટલે મારા ચેનલ તો સિક્સ લેન ફોર લેન હોય છે ને એટ લેન મારા ચેનલ બાંધી આપે કે હું મારો અંગની વાત કરું છું પછી તમે તમારી અંગની વાત કરજે એટલે સિક્સ લેન બહાર ના જાય સિક્સ લેનની અંદર તમારી રુચિ હોય એ રાખજો નહીં તો મારા જ બાંધે નહીં તો ક્યાં ક્યાં ઉડીએ આપણે શ્રીજી મહારાજે ચેનલ બાંધી આપી એની અંદર તમારે રહેવાનું જે હું વાત કરું એની અંદર તમારો અભિપ્રાય જે હોય આવે ચેનલની બહાર ના જાય એટલા માટે મહારાજે બાંધી આપ્યો પ્રથમ અમારું અંગ કહીએ અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે મહારાજ અને ગુણાતીત ગુરુઓ બધાને આવા છે અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય આપણને થાય છે અમુક અમુક જોઈને બધાને જોઈને જોતા બાળકો બધા ભૂલી ગયા પણ આપણને અબજો રૂપિયાની ભેટ આપી નાના હતા બાળકો પણ અબજોની ભેટ કૃષ્ણ બોલ્યા પ્રીતે જે સૂત્રો કામ કાઢી નાખે એ આપી ગયા એમને ખબર નથી શું આપ્યું પણ આપણે ગ્રહણ કર્યું હોય તો આપણને લાભ મળે પણ બાળકો છે ને બોલે આપણને એવું હોય બાળકો બોલી રાખે ઓહો બહુ સારું કર્યું પાઠમાં પણ જે એમને આપ્યું એ આપણે ગ્રહણ કરતા જ નથી બાળકમાં ખપી ગયા પ્રથમ અમારું અંગ કહીએ અમને હરિભક્તને જોઈને અંતર બહુ ઉમંગ થાય મહારાજ આ વાત ખાસ કરે હરિભક્તો સંતો બધા અરસપરસ એ થવું પ્રીતિ થઈ ચરણની રજ માથે ચડાવી એવો ભાવ હોવો જોઈએ દરેક હરિભક્ત પક્ષપાત નહીં આપણે મળીએ કરી વાત જુદી છે સમય ના હોય પણ ભાવના તો બધા માટે હોઈ શકે એમાં કંઈ લિમિટ હોય નહીં દરેક હરિભક્ત જે મહારાજ સ્વામી અક્ષર ઉપાસના પ્રવર્તન કરે એના સંબંધમાં જે આવે બધા માટે આપણે ભલે એક બાળક બોલ્યો તો એક દિવસનો હરિભક્ત હોય તો પણ આપણે એને પગે લાગવું પ્રથમ અમારું અંગ કહીએ અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય અહીંથી શરૂઆત કરે છે મહારાજ હરિભક્તો સંતો બધા એક મેક બધા થઈ જવું જોઈએ કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે પણ થાય છે મારે કે કોઈનો દોષ જતા હોઈએ ને કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય જાણીને તો જોતા જ નથી જાણીને પણ રસ્તે જતા અને કોઈનો દોષ દેખાઈ જાય
तो महाराज अपने समझाओ बात कर, हमने तो देखा ही नहीं, पर आपने लाइन में ले अपने समझाओ मटे महाराज बात करे से। कोई ना दोष हमारा थे अंतर में देखा ही जाए तो हमारा अंतर में बहुत दुख था, बहु गजब नहीं बात, आप लेश पण थत नहीं, ऊपर से जोई आम आंखों का शू करे से। मैं आम के देख ही जाए पूर्ण ब्रह्म नारायण भगवान, इतने भगवान अमथा नहीं था, आ बदा गुणों अनंत गुणों से जमा अपना पर हित अपनी चिंता करे आप बधु करे से, एमने तो पोता कोई बात नहीं। कोई ना दोष हमारे से देखा ही जाए तो हमारा अंतर बहुत दुख था। प्रमुख साहिब महाराज अभी तो घनी पीड़ा बैठी है बहु, पर संतो पूछू कि बापा ते आटलू आप बोल स्वाई के परोपकार, एक सब स्वामी तो देह धरो अपना माटे अपने सुख आपा, हमने कोई हमने तो घनी तकलीफ पड़ती थी घनी तकलीफ पड़ी, पर आपने सुख आवा माटे देह धरो देह लंबा हो અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતર શાંતિ થાય છે। કોને રાજી કરવાનું? જેના દોષ દેખાઈ જાય, જોવાનો તો પ્રયત્ન છે જ નહીં પણ દેખાઈ જાય તો એને, અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય। એને રાજી કરીએ, જેના દોષ દેખાય એને રાજી કરીએ તો અંતરમાં શાંતિ થાય। મેં ત્યાંથી જમ્પ વારે નહીં, એને મળે એને રાજી કરીએ તારે મને શાંતિ થાય। જો આ બધું આપણે કરવાનું છે, ભગવાનના જેવા ગુણ લાવવાના છે તો માન ઈર્ષા એને ક્યાં ક્લાસ છે, એનો ક્લાસ જ ક્યાં છે? કચરો છે, ડર્ટ ફિલ્થ બધું છે, એ તો ભૂલે ચૂકે આવે જ નહીં એવા પ્રયત્નો કરવા આપણે। સંતો ભક્તો એક એક થી ગુણે કહીને ઉત્તમ છે, આપણે આમ કહે કે આટલા બધા ગુણો છે પણ આમ એક અવગુણ દાળમાં રાખીએ, વખાણ કરીએ બધું માઈક ઉપર બોલીએ બધા કેટલાય ગુણો બોલીએ પણ અંતરમાં તો એક આવું કંઈક છે, બે ત્રણ દાળમાં રાખ બધું ધોઈ જાય, બધું ધોઈ જાય, કંઈ રાખવાનું જ નથી, ગુણ જ જોવાની વાત છે। પ્રાર્થના કરીએ છે ગુણ ગ્રાહક દ્રષ્ટિ ગુણ જ દેખાય, ગુણ જ સંભળાય। પ્રથમ અમારું અંગ કહીએ, અમને હરિભક્તને જોઈને અંતર બહુ ઉમંગ થાય છે, આપણે આ કેરો કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે તો અંતર અમારા અંતર બહુ દુઃખ થાય છે, ને તેને રાજી કરીએ છીએ તો અંતરમાં શાંતિ થાય છે। સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે, અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે। એકવાર સ્વામિનારાયણ પ્રકાશનું એક અંક ખુલ્લું હતું અને મારી નજર પડીને એમાં આ જ આવ્યું કે શ્રીજી શાસ્ત્રી મહારાજે વાત કરી કે આપણે એક હરિભક્તને એક પ્યાલો પાણી પાઈએ તો મહારાજને પાયા બરાબર, હરિભક્ત જો
આવેલી છે. શાસ્ત્રી મારી વાત કહી, કોઈ હરિભક્તને પાણી પાઈએ તો મહારાજને પાયા બરાબર છે, કેટલો દો મહિમા છે. આ બધું મૂકીને ખણખોદ કરીએ, વાટીએ કોઈને, આ બધું કરીએ અને એમાં જ મજા આવે. પણ એ બધું મૂકી દેવા, એ સ્વભાવ બહુ થયું હવે, બહુ હવે આપણે હારે આવ્યા છે, મોક્ષને દરવાજે આવ્યા છે, એને ઉલંઘીને ધામમાં બેસી જવું, બેસી જવું. સંતો અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ થાય છે, અતિ આનંદ. મહારાજ કે મહારાજ જ પોતે માને છે અમારા મોટા ભાગ્ય કે આ સેવા મળી. શ્રીજી મહારાજ પોતે વાત કરે તો આપણે તો કેટલું ભાગ્ય માનવું પડે કે આ હરિભક્તોની સેવા મળી. કાંઈ પણ મનમાં કદાચ દેહ કંઈ ને કંઈ ના થાય, પણ મનમાં એ ગુણાતન સ્વામીના વખતમાં માવ ભગત હતા, માવ ગુણાત્યાન સ્વામી વખતમાં, એટલે એ પડી રહેતા હતા. અને એક સાધુ આવ્યા, ખખડાવી ગયા કે પથ્થર માંડો છો અને બપોરે ખાઓ છો અને કંઈ સેવા કરતા નથી, આવું બધું કે. ત્યાં ગુણાત્યાન સ્વામી આવ્યા અને કે સાધુરામ તમારાથી વધારે સેવા કરે છે. એ સુતા સુતા ગુણ ગ્રહણ કરે બધાને, ઓહો આ કેવા, આ કેવી સેવા કરે, કેવું છે. તો શ્રીજી મહારાજે વાત કરી કે ભલે અમારી સેવા ન કરતો હોય, ભલે અમારી સેવા ન કરતો હોય, પણ ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારે અમારી અતિશય સેવા કરી માની. જો આ ગુણગાનમાં કોઈ ભક્તના ગુણગાન કહીએ ના કહીએ તો મનમાં વિચારી ડોસા ભાઈ એ પડી રહેતા હતા, પણ પડ્યા પડ્યા ગુણ વિચારે બધા. આપણે પડ્યા પડ્યા ગુણ જ વિચારી, મારો બેટો આમ કરે છે, તેમ કરે, દોડ કરે છે, દમ કરે, દેખાવો કરે, આવું બધું. ડોસાભાઈ તો ગુણ જ ગ્રહણ કરે. તો સ્વામી જાણતા હતા અંદર પણ કે ભલે ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તેને અમારી અતિશય સેવા કરી માનીએ. અતિશય સેવા, તમે દેહ કહીને કેટલી સેવા કરો, પડ્યા પડ્યા એક ઇંચ ખસવાની અને અતિશય સેવા કરીને લાભ લઈ ગયા અને સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ. સ્વામી ભલે સુતા હોતા હતા, સ્વામીની દ્રષ્ટિ એમના ઉપર હતી. બીજા બધા ઓલા હલતા ફરતા સેવા કરતા, 25 મણ ભોજન ઉપાડતા, સ્વામી અંતરમાં રહે કે આ ઢોસાભાઈ વિશેષ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. કોઈ સેવા ના મળે હરિભક્તની તો મારે કે અમારા અંતરમાં અપાર દુઃખ થાય. આપણે આવી કોઈ વાત નથી, બધી કરીએ સેવા પૂરા મોટા ભાગમાં, અને દુઃખ તો થાય જ નહીં. બધે ભલે લાઈનમાં આવી ગયો તો સેવા કરી, ના આવે તો ભલે આમ એ બધી ભાવના હોય. ભાવના ઉત્તમ, આ ઉત્તમ ભાવના છે, આ રીતે વર્તી. જો હલવાનું ખરવાનું કંઈ નથી, મનથી બધું, મનમાં જ છે બધું. સત્સંગ ને કુસંગ મનમાં જે
ભાવના એ સારી હોય સત્સંગ, અને મનમાં બધી ધામધૂમ દોડાદોડી કરતો હોય પણ અભાવ હોય કોઈનો, તે સત્સંગ નથી, કુસંગ છે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. આ તો બહુ નીચ ક્રિયા છે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે, કોઈ પણ રીતે દબાવે, પ્રવચન કરીને દબાવે, એને વાર્તું જોઈએ આ બધું, નમ્રતામાં દબાવે, નંબામાં દબાવે, આવું દબાવે એટલે મારા જેવો કોઈ નિર્માની નથી એ રીતે કંઈ કરે, એ દબાવ્યો જ કહેવાય. શુદ્ધ ભાવે એટલે અનેક પ્રકારે દબાવવાની વાત છે, પણ મૂળ મહારાજ કહેવા માગે છે કે બોલીને ખખડાવીને આ રીતે કરે છે, એ રીતે દબાવે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તર્ક અંતરમાં અભાવ આવે છે. એટલે મહારાજે કહ્યું, અમારા હરિભક્તે કોઈ હરિભક્તને ડારો દેવો નહીં, એને ખખડાવવાની, એને બીવડાવવાની મૂર્તો, એને ડારો દેવો એટલે બીવડાવવાની, અને અંતરમાં દુખાય નહીં એવી રીતે વર્તું. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તલ અંતરમાં અભાવ આવે છે. શ્રીજી મહારાજને અભાવ આવે છે. શું થયું બધું જે રાજી કરવાનું છે એને બદલે મહારાજને કચવાય અભાવ આવે, તે શું ભક્તિ કરી. પછી મહારાજ કહે છે, એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરો ભાવ આવે છે. તેની તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ તો અંતરમાં સુખ થાય છે. જે દબાવે છે ને એને મહારાજ કહે એને તિરસ્કાર કરી ગેરાઉટ આવે, પછી વળીને અપમાન કરીએ અને ખખડાવીએ ત્યારે અંતરમાં શાંતિ સુખ થાય છે, ત્યારે અંતરમાં સુખ થાય છે. એ શ્રીજી મને આવું કરવું પડ્યું કેવું કહેવાય. આપણે કઈ જાતના ભક્ત, શ્રીજી મને આવી કચવાટ થાય, આવું બધું થાય, આપણે દેખાઈએ ભક્ત, એકદમ મોટા ભક્ત દેખાઈએ, પણ આવી બધી ખેંચી પડે તમને, એકદમ ટોપ લેવલમાં ગયા હોય અને આવી સ્વભાવ હોય છે તમે બોટમમાં આવી જાઓ,

તારામાં આટલા અભાવ છે, તારામાં આટલા ગુણ છે, મારામાં છે, એમ બરોબર કે સરખામણી કરે અને સરખામણી કરતા આગળ જાય કે આ તો કાંઈ નથી, એના કરતાં હું બધી ઘણી સેવા કરું છું, આમ કરું છું, એ બરોબરિયા પણ કહે. એ સત્સંગમાં રાખવું જ નહીં, કોઈ દેશ વધે નહીં, કોઈ દેશ વધે નહીં, આગળ વધે નહીં, ઉડતા ડાઉન થતો જાય. અમારે બાળપણથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સજે રહે, બરોબર આ બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરો ભાવ થતો નથી. ભલે ગમે એવા બધું સામગ્રી લાવે, હાર તોરા લાવે, બધું કરે, પણ બરોબર પણ હોય એટલે આવું મારે આવું કહેવા નથી કે તમે હાર ચડાવો છો એટલે બરોબર પણ હોય એ નથી. ભાવ હોય તો સોનાનું બધું, પણ આવી વૃત્તિ હોય કોઈ આપણે જોયા નથી આપણે તો સત્સંગમાં. અને સ્વામી પાસે આવીને બધું કરે બરોબર આપણું હોય, ત્યાંથી જ બરોબર આપણું હોય ને ત્યાંથી જ તું જા તું પહેરાવી દે આવું કહે. હવે મહારાજ કહે અમે કેવા ભક્તિ સેવા અંગીકાર કરીએ છીએ, સેવા તો બધા કરે છે ધામધૂમથી, પણ કેવા ભક્તની સેવા અંગીકાર કરે છે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનું રખે દ્રોહ થઈ જાય, એને રખે ભૂલથી દ્રોહ ના થઈ જાય, એવી ચીવટ રાખે, એવી અંતર્દૃષ્ટિ રાખે, એવો ખટકો રાખે. જે હરિભક્તનું રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે. જો વાઘ આવે, સિંહ આવે, કેવા ડરીએ છે, અને સાપ આવે તો કેટલા ડરીએ છે. મહારાજ કહે કે અમારે એવું જ થાય છે, જે હરિભક્ત હોય, જે હરિભક્તનું રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે, અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. બે જ વાત, દ્રોહ કરવામાં અતિશય ડરતો રહે અને રાત દિવસ એક જ લગની ગુણ ગાયા કરે, એટલે અવગુણની ક્યાં વાત રહી. રાત દિવસ અંતર ઇન્ટરવલ મળે તો અવગુણ ગાય ને. અમે એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. આ કરું કે છાતી બારવી એ કરું, બે છે મોક્ષ. આમ આમ બહુ જાજુ હતું નથી, અને આપણા માટે તો છે જ નહીં. આપણે તો કેટલી સાધના કોઈ પચતો ના પડે, આપણે કાંઈ કર્યું નથી. આમ જોવા જતા મહારાજ જે દયા કરી છે એની આપણે કાંઈ કર્યું નથી, કાંઈ સમજ્યા નથી, પણ છતાંય મારે દયા કરી છે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરી છે જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય, મંત્રમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા મારી છાતી ઠરે છે. બસ મારી છાતી ઠરવી, છાતી ઠરવા માટે ગુણગાન, બીજું કાંઈ નહીં. હરિભક્તના ગુણ કહેવા, સાંભળવા, ભલે અમારી સેવા ના કરતો હોય, અંગત સેવા ના કરતો હોય, નવડાવા ધોળાવા ખવડાવા પીવડાવા બધું ના કરતો હોય, મારે કે ભલે અમારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. લાખો ગાઉ છેટો હોય અતિશય સેવા કરી એમ માનીએ, અને પાસમાં રહેતો હોય તો

0: दूर से अभी એટલે બધી ભાવ ઉપર જાય છે બધી વાત. અંતરમાં મનનો ભાવ કેવો છે, હૃદયનો ભાવ કેવો છે, બુદ્ધિનો ભાવ કેવો છે, એના ઉપર જાય સત્સંગ. બહારનું તો બહુ મહારાજ કહેતા નથી, એમાં અંતરમાં હોય તો બહાર આવે એવી છે. એટલે આપણે બધા અંતરમાં છે એટલે બહાર આવે છે, પણ બાદ બાકી જે હોય સત્સંગની બાદ બાકી એ આમાં સમય જાય છે. એટલે આપણે અંતર અંતર શુદ્ધ કરવું, અંતર હૃદય શુદ્ધ કરવું. શુદ્ધ કરવા માટે આ સાબુ છે. કેવો સાબુ? ગુણગાન કરવું, મહિમા સમજવો, અરસપરસ હેત પેત રાખવો, એ સાબુ. અંતર શુદ્ધ થાય, અંતર ચોખ્ખું થાય. હવે બીજી વાત કે જેની સેવા અમને ત્રાસ ઉપજે છે એવી વાત કરે છે. કોઈ અમારી સેવા કરે, સેવા કરતો હોય, નવડા ધોળા જમાડા બધે, કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, કચરો એકદમ સાબુની કાદવથી મારાને ચોરે નવડાવે, એક મારે તો અડવા જ ના દે, કોઈ પણ અડવા ના દે, કાદવ કિચડથી નવડાવે, પછી એવું થાય. કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, એનું ઘણા એવું હોય. અને ગુણની વાત જ નહીં, બીજાનો અવગુણ જોવા પર જ તાન હોય, કંઈ શોધી જ કાઢે. આમ ગુણો હજાર ગુણ હોય એમાં પણ શોધી કાઢે કે આ અવગુણ છે એમાં. એટલે બીજાના અવગુણ જોવા પર જ તાન હોય. બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય. લો દાદા ખાચરને જીવો હે, દાદા ખાચર ગોળના લાડુને રસોઈ આપે, જીવા ખાચર સાકરના લાડુને રસોઈ આપે, પણ ભાવ શું હતો અંદર? એવો ભાવ નહોતો કે દાદા ખાચર ખરેખરા ભક્ત છે, ભલે ગોળની રસોઈ આપી ગોળના લાડુની, પણ એ ખરેખરા છે એવો ભાવ નહીં. બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. સેવા કરતો જમાડે રમાડે બધું જ કરે, માને ઠંડી ચડી જાય, અતિશય ડરીએ છીએ. તો ભક્તિ ગાય, આવા ભગવાન મળ્યા ક્યારે મળ્યા નથી, ભગવાન મળ્યા એને રાજી પો લેવાની વાત છે. આ બધો કચરો ક્યાં લઈએ? એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે છે. બીજાનો અવગુણ ગાય, બીજાનું ડાઉન કરવા પ્રયત્ન કરે, આ બધું થાય તો એની સેવાથી અમને વજ્રના પ્રહાર. વજ્ર એવું છે ને સ્ટીલથી પણ લાખ ગણું સ્ટ્રોંગ હોય, એનાથી પ્રહાર કરે એવું મહારાજ કહે. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, નવી નવી શ્રદ્ધાથી એમ જાત જાતનું બધું કરે મહારાજ માટે, પણ મહારાજ કહે તો પણ તે ઘટ સત્સંગમાં ઘટતો જાય છે. ઊંધું થયું અતિશય સેવા કરીને ઘટતો જાય એવું બને, એનું કારણ ભાવ. તો ભાવમાં ફેર પડ્યો, અવગુણ ઉપર જોવા પર તાન હોય, અવગુણ એને ખોતરીને ઊભું કરે, સો ગુણમાંથી એક અવગુણ ખેંચી કાઢે. એ કોણ કેવી રીતે એને કેવી રીતે સેવા કોણ કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. एक बार योगी बाबा बोला था गोंडल में कि बड़ा कथा में आई जाओ पी स्वामी के मने खबर से कौन क्या खूणा में बैठो से कई बात करो से ये बात करी एक बार बात करी है पर बुद्धू जाने अजाण बार कहीं पर बोले नहीं अरे जे बोलवा से वधार बगड़े એટલે બોલે નહીં. અમે કોઈનું અહિત કરતા નથી, કોઈનું અહિત કરતા નથી. પ્રમુખ સાહેબ મારે શું બોલ્યા, કોઈનું અહિત કરું નહીં એવી ભાવના, એ મહારાજની ભાવના છે. પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે, એટલે જેવું મનમાં હોય એવું ફળ પ્રાપ્ત કરે છે. આવ્યું છે એટલે આપણે આ ખાસ કરીને આવા ભગવાન સંગ મળ્યા નથી, ક્યારે મળ્યા નથી ક્યારે તમે, અને આવા મળ્યા છે તો રાજી કરવા ઉપર જ તાન રાખવો, બીજું કાંઈ નહીં. કંઈ નહીં કેમ રાજી થયો છે, આવો અવસર આવા સમય આપણે દેહ મળ્યો એટલે કામ કરી લેવો. બીજું બધું તો પડ્યું છે અને મકાન ને ઘરણા બધું છે કરવાનું છે, પણ રુચિ સત્સંગમાં ધરાવી, સત્સંગમાં સ્વામી મહારાજ કેમ રાજી થાય એ જ મનમાં વિચાર અખંડ રહેવો જોઈએ. સહેજાનંદ સ્વામી
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનો 40મું એક દંડવત પ્રણામ અધિક કર્યાનું સ્વામિનારાયણ હરે. સંવત 380ના આસોવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગણરામદે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારણ વિશે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા અને પોતાનું દેવ ચરણાદિક જે નિત્યકર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રી કૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હોવા, તે પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો. તેને જોઈને સુખમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જી નિત્ય પ્રત્યે તો અમે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા જી, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમોહત હોય તેને તમે ટાળજો. અને આજ તો અમને એવો વિચાર થયો છે, ભગવાનના ભક્તનો મને વચને અને દેહ કહીને જે કંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે ને તેને કહીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કંઈ થતું નથી, આપણને કંઈ થતું નથી. મહારાજે કે જે ભક્ત ખરેખર ભગવાનનો ભક્ત હોય ખરેખર એને આ થાય. કે મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તના મને વચને કરીને અને દેહ કહીને જે કાંઈક જાણે અજાણે દ્રોહ થઈ જાય આપણને કાંઈ થતું નથી, આપણે ભક્તપણામાં ખામી છે. અને તેણે કહીને જેવું આ જીવને દુઃખ થાય છે, જો ભગવાનનો ભક્ત ખરેખર હોય એને આવો અનુભવ થાય તેવું બીજે કોઈ પાપે કંઈ થતું નથી. માટે જાણે અજાણે મને વચને દેહ કહીને જે કાંઈક ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવવા સારું એક પ્રણામ અધિક કર્યો. મહારાજ ગમે એટલું કહે પણ તોય પોતે ના કરે તો આપણે કરવાના જ નથી. આપણે સો સો જ્ઞાન કરીને ઊંચું મેલી દેવાને, પણ ભગવાન પોતે આ કરે છે એટલે આપણે ભગવાનને વર્તાવા આપણે જબરા છીએ, અને ભગવાનને વર્તવું જ પડે ત્યારે આપણે કરીએ. પણ જે ભગવાનને કરવું ના પડે અને આપણે કરીએ એ કેવું સરસ કહેવાય. પણ તોય ટૂંકમાં મહારાજ પોતે વર્તે ત્યારે આપણે વર્તીએ છીએ. માટે જાણે અજાણે મને વચને દેહે કંઈ જે કંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવ્યા સારું એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તનો દ્રોહે કહીને જેવો આ જીવનું ભૂંડું થાય છે, ભગવાનના ભક્તનો દ્રોહે કહીને જેવું આ જીવનું ભૂંડું થાય છે. જો ભગવાનની વાત નથી લખી, ભગવાનના ભક્તનો, ભગવાનના ભક્તનો દ્રોહ કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કંઈ નથી થતું. મહારાજે પોતાની વાત કરી જ નથી. ભગવાનના ભક્ત એમનો ભક્ત હોય એનો અપરાધ કરે, દ્રોહ કરે, એનાથી જેવું જીવનું ભૂંડું થાય એવું કોઈ વાતે થતું નથી. એટલે આપણે આ મહારાજે જે આ વાત કરી છે આપણે સાવધાન રહીને એમાં ફરતું, ફૂલ્યા ફાટ્યા ન ફરવું, ગમે એમ કરીને કોઈને બે શબ્દ કહી નાખીએ, પોતે જીવ ઉપર કાબૂ રાખવું, એનાથી બધું જે આપણે પ્રગતિ થતી નથી એનું કારણ જ આ છે. પ્રગતિ થતી નથી એનું કારણ જ આ છે. મોટી બ્રેક વાગે છે આ ભગવાનના ભક્તનો દ્રોહ કરીને, મોટી બ્રેક વાગે છે. હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી જ બ્રેકો થઈ જાય. એટલે આપણે ભગવાનના ભક્તનો દ્રોહ ક્યારેય ના કરું, કોઈનું પણ ના કરું. ભગવાનનો ભક્ત ના હોય તો દ્રોહ કરવો જ નહીં. આ દુનિયામાં આ કોઈ સાથે વેર રાખવું નહીં, કોઈ સાથે ગમે એવો હોય, એમાં આપણને નુકસાન છે. ભલે તમને દેખાય કે મને પોતાને લાભ થયો, ઈર્ષ્યા કરે, માન રાખે બીજા પાછા પાડવા માટે, પણ એ તમને જ પાછું નડે છે. એ એટલો જ ડબલ ફોર્સથી તમારી પાછળ આવે છે. એટલે આ એક કોઈ ભગવાનનો ભક્ત હોય કે ના હોય, પણ એને વેરભાવ રાખવું નહીં, શત્રુભાવ રાખવું નહીં. અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તનો દ્રોહે કંઈ જેવો આ જીવનું ભૂંડું થાય છે ને જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કંઈ નથી થતું. અને ભગવાનના ભક્તની મને વચને દેહે કંઈ જે સેવા બની આવે ને તેને કંઈ જેવું આ જીવનું રૂડું થાય છે ને જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કંઈ નથી થતું. તો આપણે આ વ્યવહારમાં તમે ફેક્ટરી કરો, નોકરી કરો, બધો ધંધો કરો, એ બધામાં લાભ જોઈએ છે. તો આપણે લાભની વાત મારે કહું કે આ સત્સંગમાં આવ્યા પછી ભગવાનનો ભક્તનો દેહ કહીને મને વચને કહીને સારું બોલવું, સારું ઈચ્છવું, આ બધું કરવું તો આપણને લાભ થાય. ના સત્સંગમાં આવ્યા પછી જેમ તેમ બધું આડાવરી ઝીકે રાખીએ તે નુકસાન આપણને છે, અને એ પ્રગતિ નથી થતી એનું કારણ જ આ છે. આડાવરી જેમ તેમ બોલીએ પણ સાવધાન રહીને, આ જે મોટી વસ્તુ, બહુ મોટી પદવી હોય એને કેટલું સાવધાની રાખવી પડે. જેમ તેમ બોલી ના શકાય એ કેટલું નુકસાન થાય. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષા અને ક્રોધ એ ચારે કંઈ થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચારવાના ના હોય તેથી થાય છે. કા લોભ, માન, ઈર્ષા અને ક્રોધ એ ચારે કંઈને ભગવાનના ભક્તનો અપરાધ થાય છે. અને એ જેવા ના હોય તો ભગવાનનું ભક્તનું સન્માન થાય છે. તો આપણે આ રીતે એટલે સત્સંગમાં આવ્યા પછી આ વાત છે. સત્સંગમાં ના આવે તો બધું જેમ તેમ ચાલે, પણ સત્સંગમાં આવ્યા પછી આ કેટલા મોટા ભગવાન મળ્યા છે. કેવા ક્યાં ભગવાન, ક્યાં આપણે કાદો કીચડમાં ખદબદતા હતા એમાંથી બહાર કાઢીને આવો ઉત્તમ સુંદર અવસર આપ્યો છે તો કામ કાઢી લેવું. અને આ વ્યવહારમાં એવું કરે છે, કામ કાઢી લઈએ છીએ. પૈસા અને ગોઠવણ હોય, બધું હોય તો કામ કાઢી લઈએ છીએ. તેમ આ સત્સંગમાં પણ એવી રીતે રહેવું. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે જેમાં એ ચાર વાના ના હોય તેથી થાય છે. માટે જેને આ દેહ કરીને પરમ સુખ્યા થવું હોય ને દેહ મૂક્યા કેળે પણ પરમ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વચને દેહ કંઈ દ્રોહ ન થાય, દ્રોહ ન કરો. એટલે આ ટૂંકમાં આટલામાં છે બધું મોક્ષ અને અધમ ગતિ થવાની. આ ભગવાનના ભક્તનું સન્માન થાય એ રીતે ગોઠવણ કરી અને ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવું ન કરવું, આ આટલામાં છે મોક્ષ. અને બધું ભગવાને એવી રચના કરી છે અને ભગવાન પોતે જ આ રીતે વર્ત્યા છે. ભગવાન મહારાજ પોતે જ વાત કરે છે, કોઈ હરિભક્તનો દ્રોહ થાય, જરાક જરાક અણસાર આવે કે આ ભક્તને ખોટું લાગે છે એવું છે. એકવાર મહારાજ સભામાં બેઠા હતા અને ઉતાવળ કરીને જતા હતા તો એક બાળકને ઠેસ લાગી. જરાક આપણે તો ગણીએ જ નહીં, વચ્ચે કેમ બેઠો છે આપણે એવું ગણી કાઢીએ. પણ મહારાજ પાછા વળતા મહારાજે બાળકને ઉંચકી લીધા અને મહારાજને એને વાલ કર્યો અને જોઈતું ગમતું એ આપ્યું. જે મહારાજ મહારાજ શ્રીનિવાસ પોતે આ રીતે વર્ત્યા છે તો આપણે તો એમના દાસ છીએ, દાસના દાસ છીએ, તો આપણે તો આવું કેમ ના વર્તાય. માટે જેને આ દેહ કહીને પરમ સુખ્યા થવું હોય ને દેહ મૂક્યા કેળે પણ પરમ સુખ્યા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને વચને દેહ કહીને દ્રોહ ન કરો. અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય, આપણે મનુષ્યતનધારી છીએ એટલે આ સ્વાભાવિક છે, આ ભૂલ ચુકાવી રીતે થાય. તો મહારાજે એનો ઉપાય બતાવ્યો છે કે કદાચ અપરાધ થઈ જાય. માટે જેને આ દેહ કહીને પરમ અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કહીને પ્રાર્થના કરવી, વચને કહીને પ્રાર્થના કરવી અને મને કહીને દેહ કહીને તેને દંડવત પ્રણામ કરવા અને ફરીને દ્રોહ ન થાય એ રીતે વર્ત્યાનો આદર કરવો. એકવાર થપ્પડ મારી સોરી, બીજી વાર થપ્પડ મારી સોરી એવું ના કરવું. મારે કંઈક એકવાર સાવધાની રાખવી કે બીજા વખતે આપણે આવો ના નથી કરવું. એટલે વિશેષ ચિત્તા રહેવું, અંતર્દૃષ્ટિ કરી. એકવાર ભગવાન ભક્તનો દ્રોહ થાય તો વારંવાર ના થવું જોઈએ એ રીતે રાખવું. અને મને કહીને દેહ કહીને તેને દંડવત પ્રણામ કરવા. જે મહારાજે પોતે દંડવત પ્રણામ કર્યો કે આજ સુધી જે ભગવાન ભક્તનો દ્રોહ કંઈ એમને તો કંઈ થાય એવું નથી, ભગવાન છે, પણ તોય આપણને શીખવા માટે કહે છે તમારે પણ આવી રીતે કરવું, ને ફરીને દ્રોહ ના થાય એવી રીતે વર્ત્યાનો આદર કરો, ફરી રીતે દ્રોહ ના થાય એ વર્ત્યાનો આદર કરો, સુધારો કરતો રહ્યો સુધારો. પણ એકવાર દ્રોહ કરીને દંડો પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડો પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. એ થપ્પડ મારી સોરી, થપ્પડ મારી સોરી એવું ન કરવું. મારે અંતર્દૃષ્ટિ કરીને આગળ ને આગળ વધતા રહેવું. એ અને આ વાર્તા દાઢી સાંભળતી રહે તે સારું. આસ્તી સર્વે સંત તથા સર્વે હરિભક્ત માત્ર એવો નિયમ રાખ્યો છે, રાખજો છે. ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમ જે પ્રણામ દંડ પ્રણામ હોય તે કરવા, ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે અજાણે મને વચ્ચેને દેહ કહીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડ પ્રણામ અધિક કરવો. જે ટૂંકમાં પતાવી દીધું મારે છે એ એક દંડ પ્રણામ. હવે એક દંડ પ્રણામ કરવા શું જાય છે પણ એ નથી થતું. આટી પડી હોય અને માન ને ઈર્ષા બધા હોય એને કંઈને બ્રેક વાગે છે તો દંડ પ્રણામ કરી શકતા જ નથી. એટલે પણ ભગવાનની આજ્ઞા છે, ભગવાનથી આપણાથી કેટલા મોટા છે. હવે એમની આજ્ઞા પાડવી તો એ ભક્ત કહેવાય. તો જે બધી આટી ઘૂંટી બધું બધું મૂકીને ભગવાનનો ભક્ત મને દેહ કરીને દ્રોહ નાખાવ અને આવી રીતે ટેવ પાડવી, સત્સંગમાં આવ્યા પછી આગળ આગળ અર્ધક વધવા માટે આ જ ઉપાય છે. મોક્ષ માટે પણ આ જ ઉપાય છે. ભગવાનનો ભક્તનો દ્રોહ કરો ના કરો એ બે જ છે. ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારું એક દંડવત પ્રણામ અધિક નિત્ય કરો એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાડ્યો. આજ્ઞા કરી છે, આજ્ઞા જે શિક્ષાત્રી ને 262 શ્લોક આજ્ઞા છે, 212 એ આજ્ઞા એવી રીતે આજ્ઞા જ કરી કે આપણે બધું કરીએ છીએ એ રીતે આજ્ઞા જ છે કે એક દંડવત પ્રણામ અધિક. તમે જે નિયમ ધાર્યા હોય જેટલા દંડવત કર્યા પણ એથી એક એક દંડવત પ્રણામ અધિક કરવો એ મહારાજે આજ્ઞા બતાવી છે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 40 વચનામૃત થયું.
2: સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. અત્યારે આપણે સૌ જે યુગની અંદર જીવી રહ્યા છીએ એ યુગની ઓળખાણ વિશ્વના ચિંતકો, વિશ્વના મનીષીઓ જુદી જુદી રીતે આપી રહેલા છે. કેટલાક લોકોના મતે વી આર લિવિંગ ઇન ધ સુપરસોનિક એજ, એક સુપરસોનિક જમાનાની અંદર આપણે સૌ જીવી રહ્યા છીએ. રાઇટ બ્રધર્સે જ્યારે આપણને એરોપ્લેનની ભેટ આપી ત્યારથી માંડીને માણસ એ પોતે સતત આકાશની અંદર છલાંગો મારતો રહ્યો છે, અને એથી પણ આગળ, આકાશથી પણ આગળ એણે હવે અવકાશની અંદર પણ છલાંગો લગાવવાનું શરૂ કરેલું છે. છેક મંગળ સુધી એ પોતે પોતાના ઉપગ્રહ એ મોકલી ચૂક્યો છે. એટલે કેટલાક લોકો કહે છે કે વી આર લિવિંગ ઇન સુપરસોનિક એજ, મિનિટની અંદર સેંકડો કિલોમીટર કાપી શકે એવું કોન્કોર્ડ વિમાન એ આ સદીની અંદર એ મનુષ્યએ પોતે બનાવ્યું. વિદ્યાની આટલી બધી ઉત્ક્રાંતિ એ આપણા આ યુગની અંદર થઈ છે, પરંતુ સાથે સાથે માણસની જે વૃત્તિ એ વૃત્તિની અપક્રાંતિ, એનું ડિક્લિનેશન, એ પણ આ યુગની અંદર ઘણું થયું. એટલે આઈન રેન્ડ નામની નવું નામ આપ્યું અને લખ્યું કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ એન્વી. આપણે બધા ઈર્ષ્યાના યુગની અંદર જીવી રહ્યા છીએ. આજે શેરીઓમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં, બધી જગ્યાએ આ ઈર્ષ્યાનું પ્રભુત્વ એ ખૂબ જ આપણને જોવા મળે છે. થોડા વર્ષો પહેલાં એક અંગ્રેજી મેગેઝિનની અંદર એક ખૂબ જ સુંદર આર્ટિકલ આવેલો. અમેરિકાની અંદર એક વ્યક્તિ એ રોલ્સ રોયસ કાર લઈ અને પોતે નીકળી રોડ ઉપર. આપણે જાણીએ છીએ કે આ જે ગાડી છે દુનિયાની અતિ સારી અને મોંઘામાં મોંઘી ગાડી ગણાય છે. એની પાસે આ કાર હતી એટલે સહેજે એને એવી વૃત્તિ રહ્યા કરે કે હું ક્યારે મારી ગાડીની વિશેષતાઓની બીજાને વાત કરું. માણસનો એક સ્વાભાવિક સ્વભાવ છે કે પોતાની પાસે જે વસ્તુ હોય જ્યાં સુધી બીજાને ન કહે ત્યાં સુધી એને એ વસ્તુનું સુખ આવતું નથી. નવી બાઇક પોતે લાવ્યો હોય તો સોસાયટીમાં ચકલું ફરકતું ના હોય તો હોર્ન મારતો દાખલ થાય, બધાને ખબર પડે કે આની પાસે નવી બાઇક આવી છે. ઘરમાં નવો ટેલિવિઝન સેટ આવે તો સાંભળનારા તો બધા એક જ રૂમમાં બેઠા હોય, જે રૂમમાં ટીવી હોય, છતાં પણ વોલ્યુમ પડોશીને સંભળાય ને એ રીતે રાખે માણસ, કે બધાને ખબર પડે કે આમના ત્યાં હવે નવું ટીવી આવેલું છે. તો આ રીતે માણસની એક પ્રકૃતિ છે કે પોતાની પાસે જે હોય ને જ્યાં સુધી બીજાને ના બતાવે ત્યાં સુધી એને ખાવાનું પચે નહીં. આની પાસે પણ આ કાર હતી એટલે પોતે લઈને જતો હતો ને ત્યાં ટ્રાફિક સિગ્નલ આવ્યું, ગાડી ઊભી રાખી. એની બાજુમાં જ એક મિડજેટ કાર આવીને ઊભી રહી એટલે આણે વાત શરૂ કરી પેલી બાજુની ગાડીવાળા સાથે કે તમારી ગાડીની અંદર સેલ્યુલર ફોન છે. એટલે પેલા એ કહ્યું કે હા મારી ગાડીમાં સેલ્યુલર ફોન છે, બતાવ્યો એણે. પછી પેલાને થયું કે આ તો સગવડ આની ગાડીમાં પણ છે. પછી બીજી વાત કરી કે તમારી ગાડીમાં ટેલિવિઝન છે. એટલે કે હા ટેલિવિઝન પણ છે, તરત ઓન કરી બતાવ્યું પેલા એ તો કે જો મારી ગાડીમાં આ પણ છે. અને આમ વાતચીત ચાલતી હતી ત્યાં ગ્રીન સિગ્નલ થયું અને બંને ગાડીઓ શરૂ થઈ. પણ એ વખતે પેલો જે મિડજેટ કારવાળો હતો એણે પોતે રોલ્સ રોયસવાળાને પૂછ્યું કે તમારી ગાડીની અંદર બેડની સગવડ છે, પથારીની સગવડ છે? અને એમ કરીને ગાડી તો આગળ જતી રહી અને આની ગાડીમાં પથારી હતી નહીં. એટલે એને ઉચાટ શરૂ થયો કે આટલી સારી કાર છતાં પણ આ એક સગવડ મારી ગાડીમાં ખૂટે છે. સીધો જ લઈ ગયો ગેરેજમાં ગાડી અને ત્યાં વાત કરી કે તરત મારી ગાડીમાં એક સારામાં સારો બેડ તમે ફિટ કરાવી દો અને કોઈ પણ પ્રકારની ખામી રહેવી ના જોઈએ. એ બધું થઈ ગયું. પછી શું વિચાર આવ્યો એને કે હવે જો પેલો ગાડીવાળો મને મળે તો એને બતાવી દો કે હવે મારી ગાડીમાં પણ બેડ ફિટ કરાવી દીધો છે. અને શોધ્યા કરે, જ્યારે જ્યારે રસ્તો પરથી પસાર થતો કાર દેખાય તો આપણે એને કહી દઈએ. અને અચાનક એ કારનો એને ભેટો થયો. એક એપાર્ટમેન્ટ હતું ત્યાં આગળ ગાડી પાર્ક થયેલી એટલે તરત આણે પોતાની ગાડી ત્યાં આગળ લીધી અને ગાડીના કાચ બંધ હતા એટલે એને થયું કે કદાચ માણસ ઉપર ગયો હોય કામકાજ માટે એટલે આવે એટલે વાત કરીએ. પણ થોડીક રાહ જોઈ પણ માણસ ઉતર્યો નહીં નીચેથી. એટલે એને થયું કે અંદર જ કદાચ સૂઈને આવ્યો હોય પથારીમાં, કારણ કે બેડ છે એની ગાડીમાં એટલે સૂઈ ગયો હશે. એટલે આમ બારણું જ્યારે પેલું બારી ઉપર એને ટકોરા માર્યા તો બે ત્રણ વાર એણે ટકોરા માર્યા છતાં પણ કાચ ખુલ્યો નહીં. પછી ચોથી વાર અકળીને એમ જરા જોરથી એણે બારી ઉપર આમ પોતાની આંગળી પછાડી એટલે પેલા અંદરથી સહેજ કાચ ખોલ્યો અને વાત કરી કે જરા શાંતિ તો રાખો, મને શાવર તો લઈ લેવા દો, પછી તમારી સાથે વાત કરીશ. પેલાને થયું કે હો કે આની ગાડીમાં તો શાવરની પણ સગવડ છે, આપણી ગાડીમાં એ નથી. માણસની આ વૃત્તિ છે કે બીજાના દુઃખીએ પોતે સુખી થવા ઈચ્છે છે કે બધા પેલા કરતા મારું સારું હોવું જોઈએ. તો આ ઈર્ષ્યાનો યુગ એની અંદર આપણે જીવી રહ્યા છીએ એવું આઈન રેન્ડ પોતે કહે છે. એકવાર બે કેદીઓ હતા, એ બંનેને ફાંસીની સજા થઈ. હવે એની અંદર ફાંસીનો માચડો એક કેદીનો થોડોક ઊંચો હતો અને બીજાનો થોડોક નીચો હતો. તો નીચા માચડે જેને લટકવાનું હતું એ પોતે ઈર્ષ્યાના વિચારથી ફાંસી અપાયા પહેલાં મળી ગયો કે આને મારા કરતાં ઊંચા ફાંસીને માચડે લટકવાનું. કે હવે મરતા મરતા પણ માણસને ઈર્ષ્યા પોતે મુક્તિ નથી. તો વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ એન્વી. આવું પણ આ યુગ માટે એ કેટલાક લોકો કહે છે. કેટલાક લોકો એવું કહે છે કે વી આર લિવિંગ ઇન ધ કલ્ચર ઓફ વલ્ચર. વલ્ચર એટલે ગીધ. આપણે બધા ગીધ સંસ્કૃતિની અંદર, ગીધ યુગમાં જીવી રહ્યા છીએ. ગીધની પ્રકૃતિ કેવી હોય છે કે એ જ્યારે કોઈ પણ શિકાર કરે ત્યારે જે શિકાર પોતે ખાતું હોય તેની ઉપર પોતાની બંને પાંખો ફેલાવીને પોતે શિકારને ખાય, જેથી કરીને ઉપર ઉડતા કોઈ બીજા ગીધને ખબર ના પડે કે આ પોતે મિષ્ટાન જમી રહ્યું છે. નહીંતર પાછું એ ભાગ પડાવવા આવે. તો જે કંઈ મળે એ બધું મારું જ હોવું જોઈએ અને હું જ એકલો ભોગવું. આ જે એક લોભની પ્રકૃતિ એ આ ગીધની પ્રકૃતિ છે. તો આપણે વી આર લિવિંગ ઇન ધ કલ્ચર ઓફ વલ્ચર. આ ગીધ શબ્દ એટલે મૂળ શબ્દ છે ગૃધ સંસ્કૃતમાં, એની પરથી અંગ્રેજીમાં ગ્રીડ આવ્યો, લોભ માટે શબ્દ, એ મૂળ સંસ્કૃતમાંથી જ અંગ્રેજીની અંદર એ ગયો છે. તો આ રીતે કેટલાક લોકો એવું કહે છે કે માણસ અત્યારે પોતે આ લોભની પ્રકૃતિને વશ થઈને આખું જીવન એ પોતે જીવે છે. વિશ્વ એક વિશાળ હોસ્પિટલ છે અને પ્રત્યેક મનુષ્ય એ મેલેરિયાનો દર્દી છે. મેલેરિયાના દર્દીને તમે ગમે તેટલા ગોદડા ઓઢાડો ને તો એને ઓછા જ પડે એમ. માણસને આજે ગમે તેટલું પ્રાપ્ત થાય છતાં પણ એને એ બધું ઓછું જ લાગે એવી પ્રકૃતિની અંદર એ પોતે જીવી રહ્યો છે. તો લાભ અને લોભ એ બંનેના શરણે જઈ માણસ પોતે જીવનભર પોતાના ટેન્શનનું એક્સટેન્શન કરતો રહે છે અને જીવન જીવે છે. તો આ પણ કેટલાક લોકો ઓળખાવે છે. કેટલાક લોકો કહે છે કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ આઇડેન્ટિટી ક્રાઇસિસ. આજે ઘણી બધી ક્રાઇસિસ દુનિયામાં છે. ઘણી જગ્યાએ પાણીની તંગી છે, સૌરાષ્ટ્રમાં કેટલાક જગ્યાએ કેરોસીનની તંગી હોય છે, કેટલાક જગ્યાએ ગેસના બાટલાની તંગી હોય છે. બધા છાપામાં સમાચાર આપણે જામ સાંભળીએ છીએ. પરંતુ મુખ્ય આ ક્રાઇસિસ કઈ છે? તો આઇડેન્ટિટી ક્રાઇસિસ. આજે માણસની ભીડમાં માણસ પોતે ખોવાઈ ગયેલો છે. માણસ પોતે હું કોણ છું એ પોતે જાણતો નથી, પોતાના સ્વરૂપને ઓળખતો નથી અને એને કારણે કેટલાય પ્રશ્નો એને સહન કરવા પડે છે. કવિ માગે શિશુપાલ વધ નામના સંસ્કૃત મહાકાવ્યમાં લખ્યું છે કે સ્ફુટમ આ પદમ પદમ અનાત્મ વેદિતા. માણસના દરેક પ્રશ્નોનું મૂળ ક્યાં આગળ રહેલું છે? એને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે એટલે જ બધા પ્રશ્નો એના જીવનની અંદર ઉપસ્થિત થાય છે. આપણે બધા અત્યારે એટમની મિસ્ટ્રી, એટમનું રહસ્ય જાણી ગયા પરંતુ આતમનું રહસ્ય જાણી શક્યા નથી. રુધરફોર્ડે અને મેક્સવેલે એટમ તોડ્યો, અણુને તોડ્યો અને અંદર શું છે આપણને સમજાવ્યું, પરંતુ એટમનું રહસ્ય સમજનારો માણસ એ આતમનું રહસ્ય સમજી શક્યો નથી અને એટલે પોતે દુઃખી છે એવું પણ કેટલાક ચિંતકો કહે છે. અને પછી કહે છે કે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ આઇડેન્ટિટી ક્રાઇસિસ. પ્રિન્સ ચાર્લ્સે હમણાં થોડા વર્ષો પહેલાં બ્રિટનના 700 સારામાં સારા FRCS એટલે કે સાયકોલોજીના મનોચિકિત્સકની અંદર નિષ્ણાત એવા ડૉક્ટરોને સંબોધતા વાત કરેલી. એણે પોતે લખ્યું હતું કે અત્યારે બ્રિટનની અંદર સૌથી વધારે જરૂર શેની છે? ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર અ વેસ્ટર્ન પીપલ ઇઝ ટુ રીડિસ્કવર ધ ડિવાઇન એલિમેન્ટ વિધિન ઇઝ બીઈંગ. આપણા શરીરની અંદર જે આત્મા છે એને ઓળખી લેવાની અત્યારે પશ્ચિમની સંસ્કૃતિના માણસોએ તાતી જરૂરિયાત છે. જો એ કરવામાં આવશે તો વી આર એડવાન્સ ઇન અવર નેશનલ પોલિસી. આપણા દેશના પ્રશ્નો ઉકેલવાની અંદર આપણે એક ડગલું આગળ વધી શકીશું. તો આજે લોકોને સમજાય છે કે માણસને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે એટલે ઘણા બધા પ્રશ્નો એના જીવનની અંદર ઉપસ્થિત થાય છે. પરંતુ કહેવું તો કહી શકાય કે આ બધી ક્રાઇસિસ તો જીવનની અંદર વિશ્વની અંદર છે, પરંતુ અત્યારે વિશ્વની અંદર સૌથી મોટો અભાવ હોય તો એ શેનો છે? ક્રાઇસિસ ઓફ લીડરશિપ. માણસના નજરની સામે કોઈ એવો સાચો નેતા એની પાસે નથી, કોઈ એવો સારો આદર્શ એની પાસે નથી, એટલે માણસ પોતે ઈર્ષાના રવાડે ચડે છે, એટલે માણસ પોતે લોભને વશ થાય છે, એટલે માણસ પોતાના સ્વરૂપને સારી રીતે જાણી શકતો નથી, એટલે માણસ એ પોતે સુપરસોનિક એજની અંદર પણ એ સાચી ગતિ પ્રાપ્ત કરી શક્યો નથી. તો વી આર લિવિંગ ઇન ધ એજ વેર ક્રાઇસિસ ઓફ લીડરશિપ, જ્યાં આગળ નેતાગીરીનો સંપૂર્ણ અભાવ છે એવું આ વિશ્વ એની અંદર અત્યારે આપણે જીવી રહ્યા છે. અને એને કારણે પરિસ્થિતિ કેવી થઈ આ વિશ્વની? તો TS એલિયટ નામના એક ચિંતકે બહુ સુંદર વાત લખી કે વેર ઇઝ ધ લાઈફ વી લોસ્ટ ઇન લિવિંગ. જીવન ક્યાં ગયું આપણું? તો બસ ધમણની જેમ શ્વાસ લેવા આપણે જીવનને વેડફી મારેલું છે. આજે નેતાગીરી જ્યારે માણસની સામે ન હોય ત્યારે એ માણસ પોતે પોતાના જીવનને વેડફી નાખે. કેટલાય લોકોએ ઈર્ષાની આગની અંદર પોતાના જીવનને સળગાવી દીધું એક સાચા આદર્શના અભાવે. કેટલાક લોકોએ લોભની લગામથી દોરવાઈને પોતાના જીવનને ખોરવી નાખ્યું એક સાચા આદર્શના અભાવે. કેટલાય લોકોએ સત્તા પાછળ પોતાનું જીવન વેડફી નાખ્યું. ઈસવીસન 960ની સાલમાં સ્પેનની અંદર અબ્દ એ રહેમાન નામનો એક રાજા થઈ ગયો. એ રાજાએ પોતાના પુસ્તકની અંદર લખ્યું છે કે મેં પૂરા 50 વર્ષ આ દેશની અંદર રાજ્ય કર્યું, એની અંદર પ્રજાએ મને પ્રેમ આપ્યો અને મિત્ર રાજ્યોએ મને આદર પણ આપ્યો છે. હુકમ અથવા તો સત્તા, સંપત્તિ એ તો બધા મારી આજ્ઞાની રાહ જોઈને બેસી રહેતા, હું ધારું એ પ્રમાણે મારા રાજ્યની અંદર દુશાસન ચાલતું. આવા સંજોગોની અંદર 50 વર્ષની અંદર મેં સાચકલા સુખના દિવસોની ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો તો એ દિવસો હતા માત્ર 14 જ. તો 50 વર્ષના જીવનની અંદર આટલી બધી સંપત્તિની અંદર આરોટવા છતાં પણ વ્યક્તિ જો માત્ર 14 દિવસ જ સુખ વ્યાપ્ત કરી શકતો હોય તો બાકીનું 49 વર્ષ અને 361 દિવસનું એનું જીવન એ કેટલી હદ સુધી એ વેડફાઈ ગયું કહેવાય. તો આ પરિસ્થિતિ માણસને કેમ થાય છે? એને કોઈ જીવનની અંદર સાચી દિશા બતાવનાર પ્રાપ્ત થતું નથી. કેટલાક લોકો આ રીતે સત્તા પાછળ જીવનને વેડફી નાખે છે, કેટલાક લોકો એ સ્ત્રી પાછળ પોતાનું જીવન વેડફી નાખે, સ્ત્રી હોય પુરુષની પાછળ પોતાનું જીવન વેડફી નાખે. સોલોમન પાસે કેટલાક જાણતા હશે કે 700 રાણીઓ હતી અને 300 આવી રીતે અપરણિત સ્ત્રીઓએ પોતે રાખતો. તો 1000 સ્ત્રીઓનું એનું જનાનખાનું હતું, છતાં પણ એ પોતાના પુસ્તકમાં લખે છે કે એ સ્ત્રીઓના હાથ મને જીવનના અંતે મારું ગળું દાબવા માટે આવતા હોય એવા ચીપિયા જેવા લાગતા. જીવનના અંતે આ પ્રકારની પરિસ્થિતિ એની થયેલી, સમગ્ર જીવન વેડફી નાખ્યું. વેર ઇઝ લાઈફ વી લોસ્ટ ઇન લિવિંગ. જીવન આખું વેડફાઈ ગયું એક સાચી નેતાગીરીના અભાવે. કેટલાક લોકો પોતાનું જીવન એ કીર્તિની પાછળ વેડફી નાખતા હોય છે. સ્ટીફન ઝવેત્રે અને અર્નેસ્ટ હેમિંગવે જેવાએ પોતાની અસાધારણ બુદ્ધિથી વિશ્વને ઉત્તમ ઉત્તમ સાહિત્ય આપ્યું, જેને કારણે એમને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યા. પરંતુ આ બંને એવા નવલકથાકારો છે કે જે પોતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવીને વિશ્વની અંદરથી વિદાય થયેલા. ઉન્નતિ મળવાથી કાંઈ મંઝિલ નથી મળી જતી, હું કઈ વ્યક્તિઓને પર્વત પર રખડતી જોઉં છું. એક કવિએ પોતે સુંદર વાત લખી છે કે માણસ આમ કીર્તિની ટોચે પહોંચે એટલે જીવનની સાચી દિશા એને પ્રાપ્ત થઈ ગઈ છે, જીવનનું સાચું સુખ પ્રાપ્ત થઈ ગયું છે એવું માનવાને કોઈ કારણ નથી. કારણ કે કેટલીય વ્યક્તિઓ પર્વત ઉપર પણ આટા મારતી હોય છે, ત્યાં પણ એને રસ્તો જડતો હતો નથી. તો કેટલાક લોકોએ આ રીતે કીર્તિ પાછળ પોતાનું જીવન એ વેડફી નાખ્યું, કેટલાક લોકોએ સંપત્તિઓની પાછળ એ પોતાનું જીવન વેડફી નાખ્યું. તો જ્યારે માણસના જીવનની અંદર કોઈ એને આવો સાચો આદર્શ જીવનમાં પ્રાપ્ત થતો નથી, ત્યારે આવું અમૂલ્ય જીવન એ પોતે આ સત્તા પાછળ, સંપત્તિ પાછળ, કીર્તિ પાછળ એ પોતે વેડફી નાખે છે. કોન્કર્ડની આપણે વાત કરી, એનો એક અર્થ થાય છે સંવાદિતા, હાર્મની, એટલે કોન્કર્ડ કહેવાય. પરંતુ એ કોન્કર્ડના જમાનાની અંદર માણસ પોતાનું જીવન વિસંવાદી બનાવી બેઠો. આમ સુપરસોનિક એજથી માણસની ધારણા એવી હતી કે આ કોન્કર્ડ વિમાન એ સંવાદિતાનું પ્રતીક રાખે કે જીવનની અંદર હાર્મની આવે. પરંતુ એ જમાનાની અંદર પણ ગતિ આવી પરંતુ દિશા એ પોતે પ્રાપ્ત કરી શક્યો નથી. તો આ રીતે આજે વિશ્વની અંદર એક આ બહુ મોટો અભાવ એ વર્તાઈ રહેલો છે કે માણસને દોરનારું એ કોઈ રહ્યું નથી, માણસને દિશા આપનારું એ વિશ્વની અંદર અત્યારે કોઈ રહ્યું નથી. પરિણામે માણસનો વિકાસ કેવો થાય છે? તો એકદમ કઢંગો વિકાસ એ યુવાન હોય, કિશોર હોય કે બાળક હોય એનો થતો હોય છે. 17મી સદીની અંદર ધ મેન હુ લાફ્સ આ નામનું એક પુસ્તક લખ્યું, એની અંદર ચીનના માણસોની અંદર આવી પ્રકૃતિ હતી એનું વર્ણન કર્યું છે કે એ લોકો શું કરતા. તો કોઈ પણ બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એ બાળકને એક ચંબુ આકારનું પાત્ર હોય એની અંદર ફિટ કરી દેવામાં આવતો, કે જે આકારની અંદર માણસનો આપણે ચહેરો બનાવવો હોય, એનું શરીર બનાવવું હોય એ પ્રકારનું એક પાત્ર બનાવવામાં આવતું અને એ પાત્રની અંદર બાળકને ફિટ કરવામાં આવતું, એનું માથું અને એના પગ ખુલ્લા રાખવામાં આવતા કે જેથી પોતે શ્વાસ લઈ શકે ને પગ હલાવી શકે. અને ધીમે ધીમે બાળક મોટું થતું જાય તો એ બાળકના જે શરીરના અવયવો હોય એ લોહી માંસનું દબાતું જાય, હાડકાઓ એના દબાતા જાય અને જે પ્રકારનું પેલું પાત્ર હોય ને એ પ્રમાણેનું આખું એનું શરીર બની જાય. તો માણસને બીબામાં ઢાળીને એનો ઉછેર કરવાની આવી પદ્ધતિની વાત આ વિક્ટર હ્યુગોએ એના પુસ્તકમાં લખી છે. આ તો શરીરનો વિકાસ આ રીતે થતો, પરંતુ જો આપણા જીવનની અંદર સાચો આદર્શ આપણી નજર સામે ના હોય ને તો આપણા મનનો વિકાસ અને આપણા જીવનનો વિકાસ પણ લોકોના બીબા દ્વારા એ આપણે પણ કરતા હોઈએ છીએ. આજે તમે ટેલિવિઝનની જાહેરાત જુઓ તો એ આ કોમ્પ્રેકિકસ ટોળી જેવી જ વસ્તુ છે. એ જાહેરાતો આપણા જીવનની અંદર સતત આપણે કંઈક ઊણા છીએ, આપણે કંઈક નાના છીએ એવો જ આપણને અનુભવ કરાવતી હોય છે. માથાના વાળ ધોળા થાય એટલે માણસ આખી જિંદગી વાંઢો જ રહી જવાનો, એ રીતે હેર ઓઇલવાળા પોતાની જાહેરાતો કરતા છે કે તમે અમારું શેમ્પુ વાપરો, તમે અમારો સાબુ વાપરો તો તમારા વાળ પાછા કાળા થઈ જશે અને માણસ પોતે લઈ આવે. પોતાના મનથી પોતે કંઈ વિચારી શકતો જ નથી, લોકોનું આક્રમણ એટલું બધું એના મનની ઉપર હોય છે. આપણું મોઢું ગંદા એની ચિંતા આપણા કરતાં ફોરેન્સને કોલગેટવાળાને વધારે હોય, એ રીતે પોતે ટેલિવિઝન ઉપર એડવર્ટાઇઝ આપતા હોય છે અને માણસ પોતાના ખિસ્સા એ ખાલી કરતો હોય છે. આપણો ખીલ આપણા મોઢા ઉપર એક ખીલ ઉગે એમ આપણું આખું જીવન જાણે બરબાદ થઈ જવાનું હોય એ રીતે વિકો ટર્મરિક વાળા ટેલિવિઝન ઉપર જાહેરાત કરતા હોય છે, અને આપણે પણ હસતા હસતા એ ક્રીમને મોઢા ઉપર લગાડતા પણ હોઈએ છીએ, જરૂર હોય કે ના હોય. તો આ રીતે જ્યારે આપણે કોઈ દોડનાર ના હોય કે ભાઈ જીવનનું લક્ષ્ય શું છે, જીવન શા માટે છે, જીવનમાં શું કરવાનું છે એવી દિશા આપનાર કોઈ ના હોય, ત્યારે બહારથી આવતા શબ્દો દ્વારા લોકોને જોઈને આપણે પણ આપણું જીવન જીવતા થઈએ છીએ. ચીનની અંદર તો 17મી-18મી સદીની અંદર બાળકનો વિકાસ આ રીતે થતો, આજે 20મી સદી તો ઘણી બધી આગળ વધી છે, છતાં પણ મનથી આપણે 17મી સદીની અંદર જે પછાત માણસો વસતા હોય એ રીતે જ જો સાચો આદર્શ આપણા જીવનની અંદર ના હોય તો એ પોતે આપણે પણ જીવતા હોઈએ છીએ. તો એ સમયે આપણને આપણું જીવન એ સુઘડ બને, આપણું જીવન એ સ્વચ્છ બને, આપણું જીવન એ સ્વસ્થ બને, એના માટે હંમેશા એક સાચા આદર્શની જીવનમાં જરૂર પડતી હોય છે. પરંતુ અત્યારે એ આદર્શ કયો રાખવો એ પાછો પ્રશ્ન છે કે કોને આપણે જીવનની અંદર રોલ મોડલ તરીકે સ્વીકારવા. પહેલાંના સમયની અંદર શાસકો તરફથી આવી રીતે લોકોને માર્ગદર્શન મળતું અને એ લોકો નેતાગીરી પૂરી પાડતા, પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ તો એકેય શાસક નેતાગીરી પૂરી પાડે એવો રહ્યો નથી. હિન્દુસ્તાનની અંદર એવી કોઈ એવી નેતાગીરી આપણી નજરમાં દેખાતી નથી જેને આધારે આપણે આપણું જીવન જીવી શકીએ. અત્યારે તો 900 કરોડનો ઘાસચારો પોતે 1 લાખ જેટલું મોટું પેટ ધરાવતા રાજકારણીઓ વિશ્વની અંદર ભારતની અંદર છે, એ આપણને કેવી રીતે જીવન જીવવાની પ્રેરણા આપી શકશે. હમણાં જ 5 વર્ષની મુદત પૂરી કરીને એક પ્રધાનમંત્રી પદ ઉપરથી ઉતર્યા, એમ કહેવાય છે કે એમના સમય દરમિયાન હિન્દુસ્તાનની અંદર 20,000 કરોડ રૂપિયાના કૌભાંડો થયેલા છે. તો આ પ્રકારની નેતાગીરી અત્યારે ભારતની અંદર છે, તો એ પણ આપણને કંઈ આદર્શ પૂરો પાડી શકે એમ નથી. નાની પાલખીવાલા એકવાર કહેલું કે ભારતની અંદર સત્તા ઉપર રહેલા નેતાઓ અને સત્તા ઉપરથી ઉતરી ગયેલા નેતાઓ એમણે જે આચરેલો ભ્રષ્ટાચાર એની તપાસ જો આપણે કરવી હોય તો ઓસ્ટ્રેલિયામાં જેટલા સસલા છે ને એટલા માણસો હિન્દુસ્તાનમાં રાખવા પડે. ઓસ્ટ્રેલિયા સસલા આજે હિન્દુસ્તાનની અંદર છે એટલે ત્યાંથી પણ આપણને કોઈ આદર્શ મળી શકે એમ નથી. પહેલાંના સમયની અંદર ગુરુકુળમાં શિક્ષકો એ જીવનની દિશાઓ ચિંધતા, જીવનનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપતા કે કેવી રીતે રહેવું, સત્યમ વદ ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એ ગુરુકુળના ઋષિમુનિઓ એ વિદ્યાર્થીઓને જીવન જીવવાની દિશા ચિંધતા. પણ અત્યારે તો શિક્ષકોને પણ તમે બધા ઓળખી રહ્યા છો, કોલેજમાં ભણો છો, એટલે કે કેવી નેતાગીરી એ આપણને પૂરી પાડી શકે એમ છે. તો એ પ્રકારનું માર્ગદર્શન ત્યાંથી પણ આપણને એ પ્રાપ્ત થાય એવું નથી. તો આ એક બહુ મોટો પ્રશ્ન છે. તો એવો આદર્શ એ આપણે ક્યાંથી પ્રાપ્ત થશે કે જેને અનુસરવાથી આપણા જીવનમાં આપણે સુખ શાંતિ સફળતા સલામતી એ બધાને પ્રાપ્ત કરી શકીશું. તો એ આદર્શ એનો વિચાર આપણે આગામી દિવસોની અંદર કરવાના છીએ. કારણ કે આદર્શની અંદર આટલી અમુક બેઝિક ક્વોલિટી તો અવશ્ય હોવી જોઈએ. હી શુડ બી પ્યોર એન્ડ પરમેનન્ટ, એ એકદમ શુદ્ધ હોવો જોઈએ અને શાશ્વત હોવો જોઈએ. શાશ્વતની વાત આવે ને એટલે કોઈ ક્રિકેટર કે એક્ટર આદર્શ તરીકે ચાલી શકે નહીં, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે બધા આઉટડેટ એક દિવસે થઈ જતા હોય છે. તો જે વ્યક્તિ જેનું વ્યક્તિત્વ એ સદીઓ સુધી કાળની અંદર કટાય નહીં એવું હોય એ આપણને આદર્શ પૂરો પાડી શકે. તો પહેલી ક્વોલિટી એની એ છે કે પ્યોર એન્ડ પરમેનન્ટ. બીજું કે આદર્શ કેવો હોવો જોઈએ, હી શુડ બી મેન ઓફ વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ, એના જીવનની અંદર સદગુણો હોવા જોઈએ અને મૂલ્યો હોવા જોઈએ. અને ત્રીજી વસ્તુ કે એ પોતે એની પાસે જે કોઈ આવે એને શું કરી શકે, તો ઇન્સ્પાયરિંગ એન્ડ એમ્પાવરિંગ, એને પોતે પ્રેરણા આપી શકે અને મોટિવેટ કરી શકે. તો એવો આદર્શ એ અત્યારે વિશ્વની અંદર કોણ છે આપણા માટે, તો એ આદર્શ છે નીલકંઠ વર્ણી. 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એમણે હિન્દુસ્તાનનું જે તીર્થાટન કર્યું છે એની અંદર એમણે એક જબરજસ્ત આદર્શ વિશ્વના યુવાનો માટે પૂરો પાડ્યો છે. એ એમનું જીવન આપણા જીવનમાં કેવી રીતે આપણને ઉપકારક થઈ શકે એવું છે, આપણા માટે કેવી રીતે એ ફાયદાકારક થઈ શકે એવું છે, એનો વિચાર એ આપણે આગામી પ્રવચનોની અંદર કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ. ગઈકાલે આપણે વાત જોયેલી કે આજે સમગ્ર વિશ્વની પ્રજા એની સામે એવો કોઈ ઉચ્ચ આદર્શ રહ્યો નથી. એ સમયની અંદર નીલકંઠ વર્ણી આપણા સૌના માટે એક આદર્શ પૂરો પાડી શકે એ પ્રકારનું વ્યક્તિત્વ એ ધરાવે છે. એ અંગેની વિશેષ વાતો એ આપણે કરીએ તે પૂર્વે શ્રીજી મહારાજ પોતે નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા એનું જે ચરિત્ર અર્થાત કે એમનો ગૃહત્યાગ એની આજે થોડીક આપણે વાતો કરી અને એ પૂર્વ ભૂમિકા ઉપરથી આપણો જે વિષય છે નીલકંઠ યુવાનોનો આદર્શ એની ઉપર પ્રયાણ કરીશું. તો ભગવાન સ્વામિનારાયણનું સમગ્ર જે જીવન છે એને આપણે 5 જુદા જુદા સમયખંડની અંદર વહેંચી શકીએ તેમ છીએ. ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા, સંવત 1837થી સંવત 1886ની સાલ સુધી. 49 વર્ષનું એમનું આ સમગ્ર જીવન એ જુદા જુદા 5 કાલખંડની અંદર વહેંચાયેલું છે. સૌ પ્રથમ લગભગ 11 વર્ષ સુધી તેઓ બાળપણની અંદર છપૈયા અને અયોધ્યાની અંદર રહ્યા અને એ સમયે પોતે ઘનશ્યામ તરીકે ઓળખાયા. ત્યાર પછી 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એમણે સમગ્ર ભારતનું તીર્થાટન કર્યું, એની અંદર તેઓ નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા. ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર પોરબંદર પાસે લોજ નામનું નાનકડું ગામ છે ત્યાં આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામીની સાથે તેઓ લગભગ 10 માસ અને 6 દિવસ જેટલું રહ્યા અને એ સમયની અંદર તેઓ સરજુદાસ તરીકે ઓળખાયા. તે પછીના લગભગ 1.5 વર્ષ સુધી તેઓ સદગુરુ રામાનંદ સ્વામી પાસે રહ્યા અને એ વખતે રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એવા 2 નામ આપેલા. અને ત્યાર પછી લગભગ 29 વર્ષ સુધી તેઓએ સમગ્ર ગુજરાતની અંદર વિચરણ કરી અને સંપ્રદાયનું પ્રવર્તન કર્યું. એ સમયે પોતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ તરીકે ઓળખાયા. તો આ 5 ખંડની અંદર એમનું વિશિષ્ટ જીવન એ વહેંચાયેલું છે. એની અંદરથી આપણે એમનો જે વન વિચરણનો સમય છે 7 વર્ષનો, એની અંદર કેવું વિશિષ્ટ વ્યક્તિત્વ એમનું ઉપસે છે એની વાત આ કરવાના છીએ. તો શરૂઆતથી જ જ્યારે એમણે વન વિચરણની શરૂઆત કરી ત્યારથી જ એક લોકોત્તર વ્યક્તિત્વ, એક અનપેરેલલ પર્સનાલિટી પોતે હતા એવું આપણને દેખાય. વિશ્વની અંદર ઘરનો ત્યાગ એ તો ઘણા બધા લોકો ઘણા બધા કારણથી કરતા હોય છે. ઘરનો ત્યાગ કરવો એ કંઈ આમ નવી વસ્તુ વિશ્વની અંદર નથી. છોકરાઓ અભ્યાસની અંદર ફેલ થાય તો પણ ઘણીવાર ઘરનો ત્યાગ કરતા હોય છે. જ્યારે 10મા અને 12માનું રિઝલ્ટ આવે ત્યારે વડોદરામાં સુરસાગર તળાવ ઉપર અને અમદાવાદમાં કાંકરિયા તળાવ ઉપર ચોકી પહેરો મૂકવો પડતો હોય છે. તો આ રીતે પણ ઘરના ત્યાગ થતા હોય છે. ઘણી વખત ધંધામાં ફેલ થાય માણસ તો એ વખતે દેવું થઈ જાય અને ઘરનો ત્યાગ કરીને નીકળી જાય ઉઘરાણીવાળાથી કંટાળીને કે ઘરનો ત્યાગ કરી જઈએ એટલે કોઈ ઉઘરાણી કરવા તો આવે નહીં. તો આ રીતે પણ ઘરના ત્યાગ થતા હોય છે. પરંતુ કેટલાક ત્યાગ એવા હોય છે કે જેની અંદર માણસ સંસારને અસાર સમજીને પછી ઘરનો ત્યાગ એ ભગવાનને ભજવા માટે કરતો હોય છે. તો આગળના 2 ત્યાગ કરતા આ ગૃહત્યાગ વિશેષ છે. નીલકંઠ વર્ણીએ પોતે ગૃહત્યાગ કર્યો એની અંદર લોકોનું કલ્યાણ કરવાની ભાવના રહેલી છે એટલા માટે એમનો ગૃહત્યાગ એક વિશિષ્ટ ગૃહત્યાગ છે. પરંતુ ભગવાનને ભજવા માટે અથવા તો સંસારમાંથી વૈરાગ્ય પામીને ઘણા બધા લોકોએ પણ આવો ગૃહત્યાગ કર્યો છે. તો એનાથી પણ નીલકંઠ વર્ણી એક વેંત ઊંચું વ્યક્તિત્વ ધરાવે છે. આ વિશ્વનો ઇતિહાસ આપણે જોઈએ તો એમાં ભગવાનને ભજવા માટે ઘણા બધાએ ઘરનો ત્યાગ કર્યો છે. દાખલા તરીકે ગૌતમ બુદ્ધ, ભર્તૃહરિ, ગોપીચંદ, ભાગવતની અંદર 9 યોગેશ્વરોની વાત આવે છે. તો આ બધા લોકોએ આ સંસારને અસાર સમજીને ઘરને ત્યાગ કરેલો. પરંતુ એના કરતાં પણ નીલકંઠ પોતે કંઈક જુદા છે. ગૌતમ બુદ્ધનો પ્રસંગ આપણે બધા જાણીએ છીએ કે એ પોતે એક વખત રથમાં બેસી અને નગરમાં ફરવા માટે નીકળેલા અને એમના નજર સમક્ષ એક શબ દેખાયો, એક રોગી માણસ દેખાયો અને એક વૃદ્ધ માણસ દેખાયો. આ 3 દ્રશ્યો જોઈને એમને વિચાર થયો કે જો જીવનની દશા એક સમય આવી જ થવાની હોય, આપણા શરીરને એક વખતે રોગ ભરડો લેવાનો જ હોય, આપણા શરીરની અંદર એક વખત આવું વૃદ્ધત્વ આવીને વસવાનું જ હોત અને આપણા શરીરનું પણ એક દિવસે શબની અંદર રૂપાંતર થવાનું જ હોય તો પછી આ રાજ્ય વૈભવનો કોઈ અર્થ નથી. જીવનનો મર્મ એ મારે સાધના કરીને પામવો છે અને પોતે ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા. આપણે એવું માનવા પ્રેરાઈએ કે કદાચ જો આ ત્રણ દ્રશ્યો એમની નજર સમક્ષ ન આવ્યા હોત તો કદાચ સમગ્ર જીવન એમણે રાજમહેલની અંદર પણ પસાર કરી નાખ્યું હોત. એમને અંતરમાંથી વૈરાગ્ય ઉદય ક્યારે થયો? જ્યારે સામેથી કોઈક એવા પ્રસંગો દ્વારા એમને પ્રેરણા પ્રાપ્ત થઈ ત્યારે. નીલકંઠના જીવનની અંદર એવો કોઈ પ્રસંગ એમણે જોયો નથી કે જેને કારણે એમને સંસારની અસારતા સમજાય, પરંતુ સ્વયં સ્ફુરિત વૈરાગ્ય એમનો હતો અને એથી પોતે ઘરનો ત્યાગ કરીને નીકળેલા છે. શાસ્ત્રની અંદર ગોપીચંદ રાજા એનો પણ ગૃહત્યાગ એ વખાણવામાં આવે છે, પરંતુ એનો જે ઘરનો ત્યાગ થયો એની અંદર કંઈક એમને ઉપદેશની જરૂર પડેલી છે. એકવાર પોતે સ્નાન કરી રહેલા અને એ વખતે એમના શરીર ઉપર અચાનક એક ગરમ પાણીનું ટીંપું પડ્યું એટલે એમને થયું કે આ સુંદર ઠંડા સુગંધી જળની અંદર આ ગરમ ટીપું ક્યાંથી આવ્યું. એમણે ઉપર જોયું તો ઉપર એમની માતા મેનાવતી એ પોતે રડતા હતા. તરત પોતે એમની માતા પાસે ગયા અને પૂછ્યું કે તમને શું દુઃખ છે કે રડો છો? તમારા માટે કોઈ વાંકું બોલ્યું હોય તો મને બતાવો, એની હું જીભ ખેંચી નાખું એટલે બીજા કોઈ શબ્દ જ હવે આગળ બોલી શકે નહીં. તમને કોઈ આંગળી ચીંધી હોય તો તમે એને નામ બતાવો, તો એનો આખો હાથ જ કાપી નાખું, ફરીવાર બીજી આંગળી પણ ચીંધી શકે નહીં. ત્યારે એની માતાએ કહ્યું કે એવું તો કોઈ દુઃખ નથી, પરંતુ તને સ્નાન કરતો જોઈને મને વિચાર થયો કે તારા પિતાની પણ આવી કંચનવર્ણી કાયા હતી, એ પણ રાખમાં રોળાઈ ગઈ, તારી પણ આ જ દશા થશે, માટે તું ભગવાન ભજી લે. અને એ પોતે ભીના ધોતીએ ત્યાંથી જંગલમાં નીકળી ગયો. તો એનો જે ઘરનો ત્યાગ થયો એની અંદર માતાનો ઉપદેશ એ કારણભૂત બન્યો. નવ યોગેશ્વરો ઘરનો ત્યાગ કરીને નીકળ્યા એમાં ઋષભદેવ ભગવાન એમના પિતા એમણે એમને ઉપદેશ આપેલો કે નાયમ દેહો દેહ ભાજામૃ લોકે કષ્ટાન કામાન અર્હતે વિડ ભુજામ્યે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ શુદ્ધ્યદ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. કે આ મનુષ્ય શરીર એ વિષય ભોગવવા માટે ભગવાને આપણને આપ્યું નથી, કારણ કે વિષય તો વિષ્ટાને ખાનારા ભૂંડ પણ ભોગવે છે. માટે આ મનુષ્ય શરીરથી તપ કરીને દિવ્ય સુખ ભગવાનનું આપણે પામવાનું છે. આ શબ્દો એ પુત્રોના અંતરમાં ચોંટી ગયા અને ઘરનો ત્યાગ કરીને નીકળેલા છે. નીલકંઠના જીવનની અંદર એમને આવો કોઈએ ઉપદેશ આપ્યો નથી કે આ સંસાર અસાર છે, આ શરીર નાશવંત છે, આ જગત દુઃખરૂપ છે, માટે ભગવાન ભજી લ્યો. પરંતુ એમના અંતરની અંદર જ આવો વૈરાગ્ય હતો ને પોતે નીકળેલા છે. ભર્તૃહરિની પણ વાત આપણા શાસ્ત્રોની અંદર લખાયેલી છે કે એ પણ બહુ મોટા રાજા હતા અને એ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયેલા. પરંતુ એમના ગૃહત્યાગની અંદર નિમિત્ત શું બનેલું? તો સંસારની અંદર એમને આવું પ્રપંચ એમને દગાનો અનુભવ થયો અને પછી પોતે નીકળી પડ્યા. એમને એક મુનિએ ફળ આપ્યું, અમર ફળ, કે આ જે ખાય એ પોતે અમર બની જાય. ભર્તૃહરિના હાથમાં ફળ આવીને એને વિચાર થયો કે હું અમર બનું, એના કરતાં મારી રાણી છે એ અમર બને તો સારું. કારણ કે માણસને પોતાની પાસે જે કિંમતી વસ્તુ હોય કોને આપવાનું મન થાય? એનું જે પ્રિય પાત્ર હોય એને પોતે તરત આપે. મંદિરમાં ઘણા બધા હરિભક્તો આવતા હોય તો સંતો એમને પ્રસાદ આપે પેલી લાડુડીનો, તો બાપ ખાય એના પહેલાં પોતાના દીકરાને ખવડાય કે લે બેટા લાડુડી ખા, કારણ કે એને એના પુત્રમાં વધારે પ્રીતિ છે. તો આ રાજાએ પિંગલા નામની એની રાણી એને ફળ આપ્યું. પિંગળાને પણ રાજામાં બિલકુલ હેત હતું જ નહીં, એને રાજાનો જે અશ્વપાલ હતો, ઘોડાની સંભાળ રાખનારો માણસ, એમાં પ્રીતિ હતી. તો એને વિચારતા કે હું ફળ જમે એના કરતાં મારો આ પ્રેમી છે એ ફળ જમે તો સારું, એટલે એણે અશ્વપાલને ફળ આપ્યું. અશ્વપાલને રાણીમાં કંઈ પ્રીતિ જ હતી નહીં, એને તો ગામની એક ગણિકા હતી એમાં હેત હતું, એટલે એને થયું કે હું ફળ જમે એના કરતાં મારી આ પ્રિયતમા ફળ જમીને અમર થાય તો સારું, એટલે એણે વળી ફળ એને આપ્યું. હવે એ જે ગણિકા હતી એને અશ્વપાલમાં પણ પ્રીતિ નહોતી, એને ભર્તૃહરિમાં પ્રીતિ હતી, એટલે એને વિચારતા કે હું અમર બન્યા કરતાં રાજા અમર બને તો સમગ્ર પ્રજાનું પણ ભલું થાય, માટે એ ફળ લઈને ભર્તૃહરિ પાસે આવી અને ભર્તૃહરિને કહ્યું કે લો આ અમર ફળ ખાઓ, તમે અમર થઈ જશો. ભર્તૃહરિના હાથમાં ફળ આવ્યું ત્યારે એને વિચાર થયો કે આ ફળ તો મેં જ પિંગલાને આપેલું ને આની પાસે ક્યાંથી આવ્યું? પૂછ્યું કે તને આ કોણે આપ્યું? કે મને તો અશ્વપાલે આપ્યું. અશ્વપાલને બોલાવ્યો કે તને કોણે આપ્યું? તો મને તો આ પિંગલાએ આપ્યું, પિંગલાને તો પોતે જ આપેલું. અને પછી એને થયું કે આ સંસારનું ચક્ર આવું જ છે અને એના અંતરની અંદર વૈરાગ્ય ઉદય થયો અને એણે પછી શ્લોક બનાવ્યો કે યામ ચિંતયામી સતતમ મયિ સા વિરક્તા, જેનું હું સતત ચિંતવન કરું છું એને તો મારી અંદર કોઈ જ પ્રીતિ નથી. સા અપી અન્યમ ઇચ્છતિ, એ વળી પાછી કોઈ બીજાની જ ઈચ્છા રાખે છે. સ જનો અન્ય સક્ત, વળી પાછો એ માણસ છે કોઈ બીજાની અંદર જ આસક્ત થયેલો છે.
3: અને અસ્મત કૃતે છે પરિચિત કાચિદ અન્ય, અને એ પાછી સ્ત્રી એ મારી અંદર પ્રીતિ ધરાવે છે, માટે ધિક્તામ છે તમ છે મદનમ છે ઇમામ છે મામ છે, કે મને ધિક્કાર છે, પિંગલાને ધિક્કાર છે, અશ્વપાલને ધિક્કાર છે, ગણિકાને

છતાં એમના અંતરમાં આવો એક વૈરાગ્ય છે, એને કારણે એ બધે આ ઘરનો ત્યાગ કરીને નીકળેલા છે. તો વિશ્વની અંદર જે લોકોના ગૃહત્યાગ મહાભિનિષ્ક્રમણ એ પ્રશંસનીય બન્યા છે, એના કરતાં પણ કંઈક મુઠી ઊંચેરો ગૃહત્યાગ એ નીલકંઠ વર્ણીનો છે. નીલકંઠ વર્ણીના ગૃહત્યાગની બીજી વિશેષતા શું છે? તો એમની વય માત્ર 11 વર્ષની કુમળી વયે એ પોતે ઘરનો ત્યાગ કરી રહ્યા છે. આગળ જે કંઈ બધાની આપણે વાત કરી, તે લોકોએ તો 25 વર્ષ 30 વર્ષની ઉંમરે સંસારના સુખનો પૂરેપૂરો અનુભવ કરીને પછી ઘરનો ત્યાગ કર્યો છે. જ્યારે માત્ર 11 વર્ષની કુમળી ઉંમરે એ નીલકંઠ પોતે ઘરનો ત્યાગ કરીને નીકળી રહેલા છે. આજે તમે વિશ્વનો ઇતિહાસ જુઓ તો ફક્ત 11 વર્ષની ઉંમરે માત્ર લોકોનું કલ્યાણ કરવા માટે ઘરનો ત્યાગ કરીને નીકળ્યા હોય એવા બાળકો કેટલા. વિશ્વના ઇતિહાસની અંદર આવું કોઈ પાત્ર આપણને પ્રાપ્ત થતું નથી. આપણે બધા ધ્રુવજીની વાત કરીએ છીએ, પણ ધ્રુવજી પોતે સદંતર ઘરનો ત્યાગ કરીને નીકળ્યા નહોતા, એ તો રાજ્યને પાછું મેળવવા માટે તપ કરવા વનની અંદર ગયેલા. નીલકંઠના અંતરની અંદર કોઈ લૌકિક ઈચ્છાઓ નથી, એમને લોકોનું કલ્યાણ કરવું છે, એટલા માટે આટલી નાની ઉંમરે પોતે ઘરનો ત્યાગ કરીને નીકળેલા છે. તો એમની આ નાની ઉંમર એ પણ એમના ગૃહત્યાગની એક વિશેષતા છે કે આટલી નાની ઉંમરમાં એમણે ઘરનો ત્યાગ આ લોકોના કલ્યાણ માટે કરેલો છે. ત્યાર પછી તમે જુઓ તો નીલકંઠ વર્ણી એ પોતે એકલા ઘરનો ત્યાગ કરીને જઈ રહેલા છે. આજે કોઈ પણ કાર્ય એકલા કરવાનું આવે ને ત્યારે માણસને વધારે મનોબળની જરૂર પડતી હોય છે. આખા છાત્રાલયની અંદર માત્ર એક જ વિદ્યાર્થીને પરીક્ષા હોય અને બધાને આવી રીતે પરીક્ષા ના હોય ત્યારે પેલાને વાંચવું વધારે કઠણ પડે, કારણ કે બધા ફરતા હોય, બધા આવી રીતે રમત રમતા હોય અને પેલી ડીશ ફેંકતા હોય ને દડા રમતા હોય, ત્યારે પેલાને રૂમમાં બેસીને વાંચવાનું ત્યારે વધારે મનોબળની જરૂર પડે. ને ત્યારે એ પાછું જો કાચા મનનો હોય તો એ પણ ઉતરી જાય અને રમવા માટે બેસી જાય. એકલા કરવું કાર્ય બહુ કઠણ છે. હરિભક્તોને અમે પૂછીએ કે કેમ તમે મંદિરે નથી આવતા, દેખાતા નથી, કે શું કરીએ સ્વામી સંગાત નથી મળતો. એને ખાલી 5 મિનિટનું અંતર કાપીને આવવાનું હોય તો એ સંગાત માણસ શોધતો હોય છે. તો એકલા કોઈ પણ કાર્ય કરવું ને એ બહુ અઘરું છે. તો નીલકંઠ વર્ણી પોતે એકલા નીકળેલા છે. એકલો જાને એકલો હોય છે, પણ નીલકંઠ વર્ણી પોતે એ રીતે પણ આ વિશિષ્ટ ગૃહત્યાગ કરીને નીકળી રહેલા છે. ત્યાર પછી એમના ગૃહત્યાગની વિશેષતા શું છે? તો એ ઘરનો ત્યાગ કરીને જંગલની અંદર જાય છે. કોઈ મંદિરમાં જાય તો ત્યાં આગળ સગવડતા હોય, કોઈ આશ્રમમાં જાય તો ત્યાં આગળ ઉતારાની પણ સગવડતા હોય, જમવાની પણ સગવડતા હોય, અથવા તો કોઈ ધર્મશાળામાં જાય તો ત્યાં બધી જ સગવડતાઓ, જીવન ટકી શકે. પણ જંગલની અંદર એમના માટે કોઈ સુવિધાઓ નથી, તેમના માટે કોઈ સગવડ નથી, ત્યાં આગળ એ પોતે આ જઈ રહેલા છે. તો સામેથી એ પોતે મુશ્કેલીઓને આવકારી રહેલા છે. તો આ પણ એમના ગૃહત્યાગની એક વિશેષતા છે કે ઘરનો ત્યાગીને જંગલમાં જાય છે. બીજું, એમણે જ્યારે આ ગૃહત્યાગ કર્યો ત્યારે સમય કયો હતો? અષાઢ સુદ દશમના દિવસે સંવત 1848ની સાલમાં નીલકંઠ પોતે ઘરનો ત્યાગ કરીને નીકળે છે. આ સમય માટે હરિલીલામૃતની અંદર વર્ણન એવું કરવામાં આવેલું છે કે અષાઢ મહિનો એટલે કે ચોમાસાની શરૂઆતનો સમય છે. તો ચોમાસાની શરૂઆતમાં કેવું થાય છે જગતની અંદર? તો હરિલીલામૃત આપણો ગ્રંથ છે, એમાં લખ્યું છે કે જ્યારે ચોમાસું જગતમાં થાય ત્યારે જન પરગામ ન જાય, જ્યારે જાય વેપારી પરદેશ જેહ, આવે ઘેર ચોમાસે તો એહ, રાજા જીતવા જાય વિદેશ, વસે ચોમાસે આવી સ્વદેશ, જોગી પણ જાય જ્યારે ચાતુર્માસ, વસે એક સ્થળે સ્થિર વાસ, પંખી માળો રચી સ્થિર થાય, દૂર દેશ ચોમાસે ન જાય. ચોમાસાની અંદર માણસની પ્રકૃતિ કેવી થાય છે? તો વેપારી હોય ને એ પણ પરદેશ ગયો હોય તો પાછો આવી જાય, કારણ કે ચોમાસાના સમયની અંદર મુસાફરી કરવી ઘણી બધી કઠણ પડે, નદી નાળા છલકાઈ ગયા હોય, રસ્તાઓ બધા તૂટી ગયા હોય, અને એ વખતે મુશ્કેલીઓ ઘણી બધી પડે. તો વેપારી પણ પાછો આવી જાય, રાજાની પાસે તો સૈન્ય હોય, એની પાસે તો બધી જ સુવિધાઓ હોય, તો પણ રાજાઓ પણ ચોમાસાની અંદર એ બીજા કોઈ દેશને જીતવા માટે પ્રયાણ કરતા હોતા નથી, કારણ કે એમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. હમણાં કારગિલમાં યુદ્ધ થયું તેમાં પણ બધાને ભય હતો કે એક મહિનો જો યુદ્ધ વધારે ચાલશે અને બરફ પડશે તો પછી આ ચોકીઓ આપણા હાથની અંદર આવશે ને ઘૂસણખોરોના કબજામાં જ રહી જશે. તો દરેક જે રાજાઓ હોય અથવા તો આવું સૈન્ય ધરાવનારા માણસો હોય એને પણ આ ચોમાસાનો ભય રહેતો હોય છે. પછી વાત કરી કે ત્યાગી જે સાધુ હોય એ પણ ચાતુર્માસ એક જગ્યાએ જ પોતે ગાળતા હોય છે, એ પણ ચાતુર્માસની અંદર મુસાફરી કરતા હોતા નથી. પંખી હોય એ પણ પોતાના માળાની અંદર જ ચાતુર્માસ ગાળતું હોય છે, એ પણ બહાર ફરવા માટે

0: ચોમાસાની અંદર નીકળતું નથી, પછી નળ સરોવર બાજુ જાય એ વાત જુદી છે, પરંતુ આ ચાર મહિના તો એ પોતે માળામાં જ રહેતું હોય છે. તો પશુ પક્ષી ને માણસ દરેક લોકો જ્યારે મુશ્કેલી જોઈને ઘરની અંદર પાછા વળે ત્યારે નીલકંઠ વર્ણી ઘરનો ત્યાગ કરી રહેલા છે, તો કેટલું બધું દ્રઢ મનોબળ એમની પાસે હશે. જ્યારે માણસ પોતે મુશ્કેલીઓને જોઈને ઘરમાં પાછો આવે ત્યારે આ વર્ણી પોતે મુશ્કેલીઓને સામેથી ભેટવા માટે એ ઘરનો ત્યાગ કરીને નીકળી રહ્યા છે. એક જબરજસ્ત હિંમત એમની પાસે હશે, એક જબરજસ્ત મનોબળ એમની પાસે હશે, ત્યારે જ આ પગલું ભરી શકાય. જો કાચા પોચા મનનો હોય તો પોતે આ સમયની અંદર નીકળે જ નહીં. ઘણા લોકો તો રાત્રે કોઈ જાગતું ના હોય તો બાથરૂમ જવાય નથી ઉઠતા હોતા, અથવા બીજાને જગાડે કે ચાલો આપણે જઈ આવીએ. આમ દિવસે બધા ઈંડાન ખાય ને આમલેટ ખાય કે શક્તિ વધે, પણ રાત્રે વાગે મમ્મીને ઉઠાડે કે બત્તી કરો બાથરૂમ કરવા જવું છે. તે આવા બધા કાચા મનના માણસો પોતાના ઘરની અંદર અંધારામાં નથી નીકળી શકતા. જ્યારે આ વર્ણી 11 વર્ષની નાની ઉંમરે એ પોતે આ ઘરનો ત્યાગ કરીને આવા કઠિન સંજોગોમાં એ પોતે આ જંગલની અંદર જઈ રહેલા છે, તો આ પણ એમના આ ગૃહ ત્યાગની એક મોટામાં મોટી વિશેષતા છે. એમને કોઈ ઉપદેશની જરૂર પડી નથી, એમને કોઈ સંસારના દુઃખનો અનુભવ થયો નથી, એમને કોઈ એવા પ્રસંગોએ પ્રેરણા આપી નથી, છતાં પણ એક સ્વયં પ્રેરિત વૈરાગ્યથી પોતે નીકળ્યા છે. સાથે આટલી નાની ઉંમરમાં નીકળ્યા છે, સાથે સાથે પોતે એકલા નીકળ્યા છે, જંગલની અંદર જવા માટે નીકળ્યા છે, આવા કઠિન સંજોગોની અંદર જવા માટે નીકળેલા છે. અને એટલું જ નહીં, પરંતુ એમણે પોતાની સાથે કોઈ વસ્તુ પણ પોતાના રક્ષણ માટે રાખી નથી. આજે માણસ મુસાફરીએ નીકળે તો એની અંદર ઘણી બધી તૈયારી કરીને નીકળતો હોય છે, ટિફિન ભરી લે કે 2-4 દિવસ સુધી જમવાનું ન મળે તો પણ ચાલે, હિમાલય બાજુ જવાનું તો સ્લીપિંગ બેગ લઈ લે, સ્વેટર 2-3 પહેરી લે કે કોઈ પણ પ્રકારનો ઠંડીનો આપણને વાંધો ના આવે, બધી જ પ્રકારની તૈયારી કરતો હોય છે. નીલકંઠ વર્ણી પોતે નીકળેલા છે તો એમણે કોઈ જ વસ્તુ પોતાની પાસે રાખી નથી. એમના શરીરનું વર્ણન આપણા ગ્રંથોમાં કર્યું છે કે જ્યારે ગૃહ ત્યાગ કર્યો ત્યારે કેટલી વસ્તુ એમની પાસે હતી, તો કોઈ જ વસ્તુ એમણે પોતાની પાસે રાખી નથી. માત્ર જે કાર્ય કરવા માટે પોતે પૃથ્વી ઉપર આવેલા એટલી જ વસ્તુ એમણે પોતાની પાસે રાખેલી. ભગવાન સ્વામિનારાયણે પોતાનો પૃથ્વી ઉપર પધારવાનો હેતુ વર્ણવતા લખ્યું છે કે અમે આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા, તેમાંની એક વાત આ છે કે પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવું. એકાંતિક ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ ચાર વસ્તુઓનું પ્રવર્તન આ પૃથ્વી ઉપર કરવા માટે ભગવાન સ્વામિનારાયણ આવેલા. કારણ કે આ ચારેય વસ્તુઓ એક સાથે ક્યાંય કોઈ સંપ્રદાયની અંદર એ વખતે હતી નહીં. કોઈક જગ્યાએ ધર્મ પળાતો હતો પરંતુ ભક્તિ નહોતી, કોઈક જગ્યાએ ભક્તિ હતી પરંતુ ધર્મનો આવી રીતે લોપ થયેલો, કોઈક જગ્યાએ વૈરાગ્ય હતો પરંતુ જ્ઞાન હતું નહીં, કોઈક જગ્યાએ જ્ઞાન હતું પણ વૈરાગ્ય હતો નહીં. તો આ બધાય અંગો એક જગ્યાએ ક્યાંય એકઠા થયા નહોતા, તેનું પ્રસારણ કરવા પોતે આવેલા અને એટલી જ વસ્તુ પોતાની પાસે લઈને નીકળ્યા. એમણે પોતાની પાસે પાણી ગાળવા માટે એક જળ ઘરણું રાખેલું, એ ધર્મનું પ્રતીક. બીજું હતું સર્વશાસ્ત્રના સાર સમો એક નાનો ગુટકો, એ જ્ઞાનનું પ્રતીક કહી શકીએ. ત્રીજી વસ્તુ હતું કમંડળું કે જે વૈરાગ્યનું પ્રતીક કહેવાય. અને એક શાલિગ્રામની મૂર્તિ હતી, એ ભક્તિનું પ્રતીક. તો આ ચાર વસ્તુઓ એમણે પોતાની પાસે રાખેલી, જે કાર્ય કરવા માટે પોતે આવેલા એ લઈને જ પોતે ઘરની અંદરથી નીકળેલા છે. સાથે સાથે વર્ણી આપણને સમજાવે છે કે કોઈ પણ કાર્ય તમારે સિદ્ધ કરવું હોય ત્યારે તમારી જરૂરિયાતો તમે જેટલી ઓછી રાખશો ને એટલું એ કાર્ય તમે ઝડપથી સિદ્ધ કરી શકશો. વર્ણી પોતે આ ગૃહ ત્યાગ કરીને નીકળ્યા છે તો આપણને સમજાવે છે કે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય ત્યારે આપણી જરૂરિયાતો જેટલી ઓછી હોય એટલું આપણે સારામાં સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. થોરો કરીને એક બહુ જ મોટો અમેરિકન ચિંતક એ થઈ ગયો. એણે પોતે એક બહુ સુંદર વાત લખી છે કે ઓલ ધ સો કોલ્ડ નેસેસિટીઝ એન્ડ લક્ઝરીઝ ઓફ ધ મેન આર નોટ ઓનલી નોટ ધ ઇન્ડિસ્પેન્સિબલ બટ દે આર ધ પોઝિટિવ હિન્ડરન્સ એન્ડ ધ બેનિફિટ ઓફ એલિવેશન ઓફ મેનકાઇન્ડ. કે માણસની જે કંઈ બધી જરૂરિયાતો છે, નેસેસિટી એટલે કે જરૂરિયાતો, એ બધી ઇન્ડિસ્પેન્સિબલ એટલે કે આમ લગભગ ઘણી બધી તમે દૂર કરી શકો એવું હોય છે. અને એટલું જ નહીં પરંતુ વાસ્તવમાં તો એ જરૂરિયાતો જ એના માટે વિઘ્નદાયક બનતી હોય છે. અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો જેટલી આપણી જરૂરિયાતો વધારે ને એટલું અભ્યાસની અંદર વધારે આપણને વિઘ્ન આવે, પરંતુ જેટલી આપણે જરૂરિયાતો ઘટાડીએ એટલો જ અભ્યાસ આપણો સારામાં સારી રીતે થઈ શકે. આ બધાનો વિચાર આપણે આગામી પ્રવચન શ્રેણીમાં કરીશું. અત્યારે આપણે ખાલી ગૃહત્યાગનું ચરિત્ર એની જ વિશેષતાઓ આપણે જોઈ રહ્યા છીએ, અને ત્યાર પછી આ જે એમનો પ્રસંગ છે એમાંથી એ આપણને કેવું કેવું માર્ગદર્શન આપે છે એની વાતો આપણે આવતીકાલથી કરીશું. પરંતુ આ પણ એક એમણે આપણને સમજાવ્યું કે કાર્યસિદ્ધિ માટે જરૂરિયાતો તમે ઓછી રાખો. ત્યાર પછી નીલકંઠ પોતે આ ગૃહ ત્યાગ કરીને નીકળ્યા છે તો આપણે જાણીએ છીએ કે પોતે નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા. એનું કારણ શું? તો એની અંદર લોકોના માટે દુઃખો વેઠવાની તૈયારી એમણે બતાવી છે. નીલકંઠ આપણે શિવજીને ઓળખીએ છીએ કારણ કે એમણે પોતે દેવતાઓનું ભલું થાય એના માટે ઝેર પોતે પી લીધું. જ્યારે સમુદ્ર મંથન થયું એ વખતે સમુદ્રમાંથી ઝેર પણ નીકળ્યું. હવે ઝેરને કોણ પીવે? બધાએ શિવજીને વિનંતી કરી કે તમે પી જાઓ. એટલે શિવજીએ પોતે ઝેર પીધું, પરંતુ પોતાના કંઠની અંદર એને સમાવી રાખ્યું. એ ઝેરની તીવ્ર અસરને કારણે એમનો કંઠ છે એ લીલા રંગનો થઈ ગયો, એટલે એ પોતે નીલકંઠ કહેવાયા. તો જે લોકોના માટે, લોકોના ભલા માટે ઝેર પીવા માટે તૈયાર થાય એ નીલકંઠ કહેવાય છે. તો વર્ણી પણ પોતે તો સુખી હતા, પોતાને તો કોઈ પોતાનું કલ્યાણ કરવાનું હતું જ નહીં, પરંતુ લોકોનું કલ્યાણ થાય, લોકો સુખી થાય એના માટે મુશ્કેલીઓ વેઠવા માટે તૈયાર થયેલા છે. આજે ડગલે ને પગલે એમને હવે અગવડ પડશે, ડગલે ને પગલે એમને સુખ દુઃખનો અનુભવ થશે, ડગલે ને પગલે એમને માન અપમાન સહન કરવાના આવશે. તો લોકોના માટે એ સામે ચાલીને આ મુશ્કેલીઓ ઉઠાવી રહેલા છે. એટલે વન વિચરણ દરમિયાન એ પોતે નીલકંઠના નામે ઓળખાયા. લોકોના માટે જે પોતે પીડા સહન કરે એ નીલકંઠ કહેવાય છે. તો આ ઝેર એ પીવા માટે પોતે તૈયાર થયેલા છે. બીજું કે શા માટે પોતે નીલકંઠ કહેવાયા? તો જ્યારે પોતે બાળપણની અંદર અયોધ્યામાં રહેતા હતા એ સમયે એમની ઘરની બાજુમાં જ એક શિવજીનું મંદિર હતું. ત્યાં આગળ એક કાયસ્થ એટલે કે બ્રાહ્મણ રોજ શિવજીની પૂજા કરવા માટે આવતો. શિવજીની પૂજા કરીને રોજ શિવજીની પાસે શું પ્રાર્થના કરતો? કે હે ભગવાન, તમે મને જન્મો જન્મ લંબકરણનો અવતાર આપજો. લંબકરણ એટલે કે ગધેડો. એ ગધેડાનો જ મને તમે અવતાર આપજો કે જેથી કરીને હું સારી પેઠે આ વિષયોના બધા સુખ ભોગવી શકું. કારણ કે મનુષ્ય દેહની અંદર ઘણી બધી મર્યાદાઓ નડે, ઘણી બધી શરમ નડે, પરંતુ પશુના દેહની અંદર તો કોઈ પણ પ્રકારની શરમ વગર બધા વિષય ભોગવી શકાય. માટે તમે મને જન્મ જન્મ ગધેડાનો અવતાર આપજો. આવી પોતે નિત્ય પ્રાર્થના કરતો નીલકંઠ. અરે ઘનશ્યામ જ્યારે ત્યાં આગળ રહેતા ત્યારે કાયમ આ સાંભળતા કે આ માણસ આટલો સુંદર, આટલો કિંમતી મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે અને એને સાવ આ વિષયના તુચ્છ સુખ પાછળ વેઠવી નાખે છે. અને આવા દેવી બક્ષ બ્રાહ્મણ જેવા કેટલાય જગતમાં બધા જીવ હશે કે જે અજ્ઞાનની અંદર આ પોતાનો આવો અમૂલ્ય મનુષ્ય દેહ આ સંસારના તુચ્છ સુખ માટે વેડફી નાખતા હશે. તો મારે આ બધા જ લોકોને આ ભગવાનનું સુખ આપવું છે. તો આ લોકોને ભગવાનનું સુખ આપવા માટે આ લોકના દુઃખ સહન કરવા પોતે તૈયાર બનેલા છે. એમનો વન વિચરણનો આશય શું છે? પોતાનું કલ્યાણ કરવાનો નથી, કારણ કે એ તો પોતે સાક્ષાત ભગવાન હતા, પરંતુ આવા અનેક દેવી બક્ષ જેવા બ્રાહ્મણોને ઉગારવા માટે એ પોતે વનની અંદર નીકળેલા છે. સમગ્ર મનુષ્ય જાત માટે એક અસાધારણ કરુણા કહી શકાય એવું એમનું આ વન વિચરણ છે. કારણ કે જો પોતે છપ્પૈયામાં કે અયોધ્યામાં જ રહ્યા હોત તો એમને તો કંઈ વાંધો આવવાનો નહોતો, પરંતુ અનેક લોકો આ કલ્યાણના માર્ગે ચાલી શક્યા ના હોત. જો એ વનની અંદર ન ગયા હોત તો અનેક લોકોને ભગવાનનું સુખ પ્રાપ્ત થયું ના હોત. જો એ લોકો, જો ઘનશ્યામ પોતે વનમાં ન ગયા હોત તો અનેક લોકો આવો કિંમતી મનુષ્ય દેહ એ વેડફી નાખત. તો લોકોના સુખ માટે પોતે દુઃખ તૈયાર સહન કરવા તૈયાર થયા માટે પોતે નીલકંઠ કહેવાયા. અને એટલે એમની આ મુસાફરી એને વિચરણ એવું નામ આપવામાં આવ્યું. નીલકંઠનું વન વિચરણ એવું આપણે સંપ્રદાયની અંદર કહીએ છીએ, કારણ કે એની અંદર કલ્યાણની ભાવના છે. મુસાફરીના ચાર પ્રકાર છે. કોઈ પણ મુસાફરી થતી હોય તો એને ચાર પ્રકારની અંદર વહેંચવામાં આવે છે. એક છે ટૂર, કે જે માત્ર આનંદ માટે હોય, કોલેજોમાંથી નીકળતી હોય છે, એની અંદર કોઈ બીજી વિશેષતા ના હોય પણ ખાલી આનંદ પ્રમોદ માટે લોકો ફરવા જાય, મુસાફરી કરે, એને ટૂર કહેવાય. બીજું છે મુસાફરીનો પ્રકાર પ્રવાસ, કે જેની અંદર કંઈક જિજ્ઞાસા હોય જાણવાની. માણસ પોતે મુસાફરી જ કરતો હોય પણ એની અંદર કંઈક જાણવાની ઈચ્છા હોય તો એને પ્રવાસનો દરજ્જો પ્રાપ્ત થાય છે. પ્રવાસની અંદર જ્યારે ભક્તિ ઉમેરાય ત્યારે યાત્રા બને છે, એ મુસાફરીનો ત્રીજો પ્રકાર. જેમ મકાનમાં ભક્તિ ઉમેરાય તે મંદિર બની જાય, એમ આવી રીતે કોઈ પણ પ્રવાસની અંદર ભક્તિ ઉમેરાય તો એ યાત્રા બને, એની અંદર ભક્તિ મુખ્ય હોય છે. અને ત્રીજો મુસાફરીનો પ્રકાર છે એ છે વિચરણ, કે જેની અંદર લોક કલ્યાણની ભાવના હોય. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે મુસાફરી જ કરે છે દેશો દેશની અંદર, છતાં પણ આપણે શું કહીએ છીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીનું વિચરણ અત્યારે ક્યાં ચાલે છે એમ આપણે પ્રશ્ન. આપણે પણ મુસાફરી કરીએ પણ આપણી મુસાફરી આટા ફેરા કહેવાય, એને કે વિચરણ ના કહેવાય. કારણ કે એની અંદર લોકોનું ભલાની ભાવના ન હોય, ઘણી વાર તો આપણું ભલું નથી થતું હોતું, ઉડતાનું બગાડીને આવતા હોય છે લોકો. તો આ રીતે મુસાફરીના ચાર પ્રકાર છે. એમાં નીલકંઠની જે મુસાફરી છે વનની એને વિચરણ કહેવામાં આવે છે, કારણ કે એ પોતે લોક કલ્યાણના માટે નીકળેલા છે. તો આવો એક અદ્વિતીય ગૃહત્યાગ વિશ્વના ઇતિહાસની અંદર જેનો જોટો જડે નહીં એવો અદ્વિતીય અને અજોડ ગૃહત્યાગ કરીને એ નીલકંઠ પોતે હવે વનની અંદર નીકળેલા છે. અને હવે એમના ડગલે પગલે કેવી રીતે યુવાનીનો આદર્શ એ મૂર્તિમંત થતો જાય છે, એમના પ્રત્યેક વિચરણના પગલે યૌવનનો કેવો થનઘનાટ એ પોતે આવી રીતે રણકી રહેલો છે, એની વિશેષ વાતો એ આપણે આવતીકાલથી કરીશું. સહજાન સ્વામી મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સમય વાત કરી જે માની હોય તેને માન આપીને જીતું, વિરોધ કરીને જીતું નહીં. તું કોણ એવું કહેવું નહીં, પણ નમી દેવું. સ્વામી અદ્ભુત વાત કરી છે, માની હોય તેને માન આપીને જીતો, ગરવી હોય તેની આગળ દીન થઈને જીતો. વિરોધની વાત જ નથી, સહકાર એને ગમે એ રીતે કરવું તો કામ થાય. પણ તું કોણ અને એવી રીતે અગ્રેસિવ થઈએ, એનો વિરોધી થઈએ, તે ઊંધું બાફ્યું કહેવાય. લોભી હોય તેને પદાર્થ આપીને જીતો, ખેંચી લેવું નહીં. એટલે તું બહુ બહુ કરતો હતો, પણ તારી પાસે શું છે એમ લઈ લેવું નહીં. સહકાર આપો અને એને ગમે તે કરવું. ને ગરીબને દબાવીને જીતો, ગરીબ હોય એટલે એને દબાવીને જીતો, એ મોટો ના થઈ જાય અને પોતાને બહુ અધિક માની ના લે એ રીતે જીતું. એમ કેટલી જ્ઞાન કરા શીખી. આ જ્ઞાન કરાવો છે, આ વિરોધ કરાવે નહીં. તૂતાની વાત નથી, પણ જ્ઞાન કરાવો છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે દીવ ભાવ અને મનુષ્ય ભાવ એ બે એક સમજે તે માન તરી રહ્યો છે. ધામ ધાઈને મુક્ત એ બધા માયાથી પર છે, એટલે ત્યાં આપણું ડાપણ ચાલે નહીં. દીવ ભાવ અને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તે માન તરી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ એ દિવ્ય છે, ગુણાત્યાન સ્વામી દિવ્ય છે, મુક્તો દિવ્ય છે, સત્પુરુષો દિવ્ય છે, સત્સંગ દિવ્ય છે, એ બધા. એટલે એમને એ બધાને એક સમજે તો આ માન તરી રહ્યો છે. ને એ જ માયા છે તે જાણવી. અને માયા કઈ છે? મનુષ્ય ભાવે મોટા પુરુષો સત્સંગમાં અને એકાંતિક ભક્તોમાં બધા મનુષ્ય ભાવ આવે એ જ માયા છે. ને એમને એમ ને એમ એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે તો આનંદ થાય, ને રૂએ ત્યારે મૂંઝવણ થાય. અને દીવ ભાવને મનુષ્ય ભાવ એક ના સમજે તો ધોકો થાય, ઘણો ધોકો થાય, કે પ્રતાપ દેખાડે ત્યારે કેફમાં આવી જઈએ અને ના દેખાડે ત્યાં મૂંઝવણ થાય. એ તો જો આ સમજણ કરીને વાત આવે છે. જીવ ભાવ અને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે તે આનંદ થાય, ને રૂએ તે મૂંઝવણ થાય. ને દીવ ભાવ મનુષ્ય ભાવ એક સમજે તેને કયું સાધન કરવાનું બાકી છે, જે મૂળ મુદ્દા ઉપર આવી ગયા. બધા દિવ્ય છે, આખો સત્સંગ દિવ્ય છે. જે મહારાજના પ્રસંગમાં આવ્યો, મહારાજની નિષ્ઠા થઈ, મહારાજની ઉપાસના થઈ, એ બધા દિવ્ય છે બધા. એટલે એવું હોય તો એને કયું સાધન બાકી રહ્યું છે? કાંઈ પણ નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે, વણથણીમાં વાત કરીજે. આ વણથણી ગામ કોઈકને આપે તો તે ગાંડો થઈ જાય. નાના પાયાથી સ્વામી શરૂઆત કરે છે કે આ વણથણી ગામ હવે પોતાનું છાપરું ના હોય અને એને વણથણી ગામ આપે તે ગાંડો થઈ જાય. ઓહો, આખું ગામ મળ્યું, આખું ગામ મળ્યું. ને વળી વડોદરા વડોદરું આપે તો વાત જ શીખેવી. અને આખા વડોદરાનું તંત્ર કેટલું મોટું છે, કેટલું ભારે છે. આજે આપણે વ્યક્તિગત વિચાર કરીએ તો આપણે પાર આવે એમ નથી વડોદરાને. તો વડોદરું આપે તો એને શું થાય? ને આપણને તો કરોડ કરોડ વડોદરા મળ્યા છે, કરોડ કરોડ વડોદરા મળ્યા છે. તે તે એમ પણ કહેવાય નહીં. કરોડ કરોડ વડોદરા મળ્યા છે પણ એમ પણ કહેવાય નહીં. ને હવે તો દેર હે ત્યાં સુધી બાજરો ખાઓ ને પ્રભુ ભજવા. અને બધી ઝાઝું દોડ કરવું નહીં, બધું ઉપાર્જન કરવું નહીં. એટલે દેહ મળ્યો છે એ પૂરું પાડવાનું છે, પ્રારંભ ખપાવવાનું છે. અને બીજું બધું કરીએ તો દોડાપન કહેવાય. ને હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો અને પ્રભુ ભજવા. ને રોટલા તો ભગવાને દેવા છે, ને સાધુને દેવા છે, તે આપશે. ને દેહ પડશે કે ભગવાન પાસે જઈને બેસવું છે, બધું નક્કી છે, કેલ્ક્યુલેટેડ છે. એટલે આ દેહનું બહુ જાજું જતન કરવું નહીં. દેહ પેટ્રોલ પૂરવાની વાત છે, પેટ્રોલ પૂરે. અને હવે જ્ઞાન થયું છે એટલે એનાથી કાંઈ વિશેષ નથી. અને ભગવાન આ દેહ પડે, દેહ પર તરત જ ભગવાન પાસે જઈને બેસવું છે, એવું. પછી બાકી શું રહે આપણે? તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડ્યું રહેશે. ખરેખર આપણે કરોડો અનંત જન્મ લીધા છે, દરેક દેહમાં જુદા જુદા આપણે બધું કર્યું છે, પણ તે બધું એકનું એક, કારણ કે બધું માટીનું, ધૂળનું, અને માના ગર્ભમાંથી ઉત્પન્ન થયું છે. એટલે એ બધું એક જ પાળે ગણાય. એટલે ટૂંકમાં સ્વામી કહ્યું કે સત્સંગ કરી લેવો, સત્સંગ કરી અને પોતાને ધન્ય ભાગ્ય માનો. પોતાને, બીજાને તો આપણે કહીએ છીએ કે આના કેટલા ધન ભાગ્ય. કોઈને સ્પર્શ થયો મહારાજને, સ્વામી અથવા સત્પુરુષનો સ્પર્શ થયો તો આપણે એને કેટલા ભાગ્ય મળે. પણ પોતાને આપણે એવા જ ભાગ્ય સારી માનવા. અને તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ત્યાં જ આપણને સાક્ષાત મળ્યા છે. બ્રહ્મ અને પરબ્રહ્મ એક જ છે, જોડમાં છે. એ સ્વામી મળ્યા એટલે મહારાજ મળ્યા કહેવાય. તે આજ આપણને સાક્ષાત મળે છે, માટે આનું બળ રાખવું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માન રૂપી હાડકાનું આપણે હાડકું હોય ખિસ્સામાં લઈને ફરો, પોતાનું જ હોય. ધારો કે આંગળી કપાઈ ગઈ હોય અને હાથ કપાઈ ગયો હોય તો એનું હાડકું, તો પોતાનું હાડકું લઈને ફરો તો બીજાનું હાડકું તો ક્યાંથી લઈને ફરીએ. પણ મહારાજે કહ્યું છે માન રૂપી હાડકાનું. સ્વામિનારાયણ હરે. સંવત 380 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં આથમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા. ગઈકાલે પણ એકાદશીનો વૈષ્ણવ હતો ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા, જેને પરમેશ્વર ભજવા હોય એની વાત છે, ના ભજવા તો હુઈરો ગોદડી ઓળીને. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તો પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. હા, મહારાજે ભજનની વાત કરી. જેને પરમેશ્વર ભજવા હોય અને વાત બધી આખી સેવા ઉપર લઈ જાય છે મહારાજ પોતે જ. જેને પરમેશ્વર ભજવા હોય એટલે આપણે ભજવા મારા લઈને કમકાવી એવી માનીએ છીએ. પરમેશ્વર ભજવા એટલે એવું માનીએ, પણ મહારાજ આખી આ સેવા ઉપર લઈ જાય છે આ વાત. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તો પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. સેવાની વાત આવી, મોટું ભાગ્ય માનીને સેવા કરી. આપણે બધા સેવા કરીએ છીએ લપર જપર ઠેકાણા વગર, પણ એમાં વૃત્તિ રાખીને કે આ તો મારા મોટા ભાગ્ય છે, આ ભગવાનના ભક્તની સેવા મળી માટે એવી રીતે ભાગ્ય માનીને સેવા કરી. સેવા બધા કર્યા છે પણ ભાગ્ય માનીને, જેટલા તમે ભાગ્ય માનીને સેવા કરો એટલું ફળ વિશેષ એની સ્થિતિ વધારે થાય. જેને પરમેશ્વર ભજવાય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટો ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ પછી સેવા કરી બીજી કોઈ ફળની ઈચ્છા રાખીને કે આમ સેવા કરું છું, ભાગ્ય માનીને સેવા કરું છું, તારે ઘર મળી જાય, જમીન મળી જાય, એવી કઈ ઈચ્છા રાખવા નહીં. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાન રાજી થાય એટલું જ, બીજું કાંઈ મનમાં રાખવું. જે કંઈ આપણે સેવા કરી છે ભજન ભક્તિ બધું ભગવાન રાજી થાય એના માટે કરવું. જો મહારાજે સ્પષ્ટ વાત કહી દીધી, બીજી કોઈ ઈચ્છા રાખીને સેવા, બધે ઘણી ઈચ્છા હોય પણ એ બધું ટાળીને, કે એમાં તો દોષ છે અને તમને નીચે લઈ જાય. અને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કંઈ સેવા ભક્તિ કરો, પૂજા કરો, જે કંઈ કરો, પૂજા પૂજા તો નિત્ય ક્રમ છે, પણ તોય ભગવાનની પ્રસન્નતા માટે કરવી, જે કંઈ સાધન કરો ભગવાનની ઈચ્છા પ્રસન્નતા માટે, તો આપણે સેવા કરતા જોઈએ છે. પણ આમાં આવો આટલો સુધારો કરવાનો તો ઘણો મોટો ફળ મળે તમને. અને ઓલું તો કંઈ ઈચ્છા રાખીને કરીએ તો એટલા પૂરતું જ ફળ મળે, અને એ પણ ભગવાનને આપવું હોય તો આપે, ના આપવું હોય ના આપે, પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ તો એમાં જોખમ જ નહીં, ભગવાન રાજી જ થવાના છે. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે, પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. જો આટલી બધી કન્ડિશન મૂકી સેવા તો કરી આપે, પહેલાં તો ભજન, ભજન એટલે મારા લઈને ફેરવી, એટલું એ ભજન નથી. આખી સેવા ચાકરી પર ભગવાનના ભક્તની સેવા ચાકરી મન કર વચને કરવી, એના ઉપર મહારાજ લઈ ગયા. અને એમાં પહેલી શરત, પોતાના મોટા ભાગ્ય માનીને સેવા કરવી, મરતી મરતી નહીં, માથે આવી પડ્યું છે એટલે આપણે કરવું પડશે એવું બધું નહીં. મોટા ભગવાનના ભક્તની સેવા ક્યાંથી મળે? તો એટલે મહારાજે વાત કરી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. આટલી બધી શરત મૂકી, પોતાના કલ્યાણને અર્થે અને ભક્તિ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ના કરવી. આ તો થઈ જ જાય છે, અને આખું મહારાજ પછી એના ઉપર વખાણ માટે આખું વચનાવત, પછી બધું બાકીનું વચનાવત એના ઉપર મહારાજ જાય છે. પણ કોઈ વખાણ તે સારું ન કરી. અને જીવનો તો એવો સ્વભાવ છે, જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે બધાને. આ કમજોરી છે જીવની, અને આ જીવ પણ છે. એ ભારત કે પોતાને વખાણે અને તો પાવર આવે, એક જરાક વખાણે તો કેટલો પાવર ચડી જાય. અને મારા જે વાત કરી છે એટલું વખાણે તો પાવરનો અતિ પાવર ચડી જાય. એક જરાક ભાન મળે તો કેટલું પાવર આવી જાય છે. પણ ભક્તિ કંઈ જ કરી, પણ કોઈ વખાણે તે સારું ના કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે, જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે બધાને. આ જીવ જીવ દશા છે, પોતાને માન જડે તે જ. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. ભગવાનની ભક્તિ એમાં તો કેટલું માલ છે, ને ભગવાનને ગમે છે ભક્તિ, ભગવાનની ભક્તિ. પણ વખાણ વંદર આવી ગયું, મોટો લોચો, મોટો લોચો કે બધા તમારા માર્ગ બધા કપાઈ જાય એકદમ, 100માંથી 90 કપાઈ જાય, 10 રહે એટલે ના જીવ ફળ મળે. તો બધું કરો છતાંય, અને જીવનું તો એવો સ્વભાવ છે, જેવા પોતાને માન જડે તે જ સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. અને આ બધા પોતાનું તપાસો, માન મને માન છે કે નહીં, બીજાનું નહીં, બીજા તપાસ મોટો દંડ થશે. એક તો દંડ થયો છે, પછી મોટો દંડ થશે. પોતાનું જ આપણે મારા માન છે બસ એને સુધારવું, એને કાનપટ્ટી પકડીને વિદાય આપવી. અને જીવનો તે સ્વભાવ છે કે જેમાં પોતાને માન જડે તે જ સારું લાગે. જો આપણે સત્સંગમાં આને માન છે, માન માટે જ આ કરે છે, આ છે એના માટે જ કરે છે, બધા એને અડાડીએ. પણ પોતાનું જોતું નથી, પોતાને જોઈએ તો જ કામમાં આવે. બીજાની વાત કરે એમાં કંઈ બરકત ના આવે. અને જીવનો તો એવો સ્વભાવ છે જે પોતા જેમ પોતાને માન જડે તે જ સારું લાગે, તે જ કરવું સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ પણ સારી લાગે નહીં. આપણે તપાસું તો ખરેખર મૂર્યું એને પકડીને ગાળવાનું છે. એમ અને શ્રીજીમાં તો માનનું બહુ ખંડન કર્યું છે. જ્યાં હોય ત્યાં મારે કે માન હોય તે બધા કામ બગાડી લાગે છે. આપણે બધા કોઈ પણ કામ કરીએ એમાં એક માનનો છાંટો પડે, છાંટો વધારાની, તો કામ બગડી જાય. જેમ સર્પની લાર હોય, એક છાંટો જ હોય. આપણે સાપ ખાલી દૂધમાં ખાલી ડોક્યું કરી નીકળી જાય તો એ નકારું થઈ જાય અને ઝેરી થઈ જાય. એમ મહારાજે કહ્યું કે માન પણ એવું છે, જરાક છાંટો પડે કોઈ વાતમાં એ કામ બગડે છે. તમને લાગે કે સુધરે છે, લૌકિક રીતે સુધરે, પણ આધ્યાત્મિક રીતે બગડ્યું બધું. અને આપણે તો આધ્યાત્મિકનું કામ છે, લૌકિકનું શું કામ છે? લોકમાં તો અને આખી દુનિયામાં બધા જ માન માટે તલપા પડશે. એક જરાક માન મળે તો કેટલું. આપણે અમારે ઘાટકોપર અમારે ગુરુ હતા, તો એ આવ્યા સભામાં. અને સભામાં 5 ફૂલ, 1, 2, 3, 4, 5 ફૂલ વધારાની 5 ફૂલનો હાર પહેરાયો. તે જ્યારે નાહે કાઢી મૂકે બાજુ પછી પાછું પહેરી લે, એટલું બધું કાંટું થયું. હવે જે વિશેષ માન મળે તો શું શું કરે. એટલે માન માન છે બધા. આપણે આ સત્સંગીને દેખાય, બહારનાને ખબર જ ના પડે માન શું છે. માન માટે જ બધું કરતા હોય ધડાધડી. જેમાં પોતાનું માન જડે તે જ સારું કરવું સારું લાગે. પણ માન વિના તો એકલી ભગવાનની ભક્તિ પણ કરી સારી લાગે. અને આપણે તપાસ ખરેખર કે ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ એમાં માન મળે ને, જરાક માન મળે તો કાંટો ચડી જાય અને સારી લાગે ગમે. પણ માન વિના ભગવાનની ભક્તિ પણ કરવી સારી લાગે નહીં. અને ભક્તિ તો એ તો ફળ હશે, બધા સાધનનું ફળ છે ભક્તિ. તો એ પણ બાજુમાં મૂકી દે અને માનને વર્ગી પડે. અને પોતાનું માન જડે તે સારું. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કહીને પોતાનું મોઢું છોડાય અને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય. અને મારા કે કૂતરું હોય એ એકાંત હાડકું જડે, લુખ્ખું જ હોય બધું, કંઈ કાંઈ માલ ના હોય, કોરે કોરું હોય, પણ તો એકાંતે લઈને જઈને એ પણ મંડી પડે અને એમાંથી લોહી નીકળે, પોતાનું મોઢું છોલાય, લોહી નીકળે અને લોહીને ચાટીને રાજી થાય કે એમાંથી કંઈ માલ જડ્યો એટલો દુઃખ કરે. તો મહારાજે માનીને આવી ઉપમા આપી દીધી, જ્યાં પોતાને માન જડે તે જ સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી રહે. ભગવાનની ભક્તિ બધા સાધનનું ફળ છે ભક્તિ, પણ એ પણ બાજુ મૂકીને માન ચોંટી જાય. માન વિના એ આટલી મોટી ભક્તિ એને પણ બધું ખરડાવી નાખે. અને જેમ શ્વાન હોય તે સૂકા અડકાણ એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કંઈ પોતાનું મોઢું છોલાય અને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય. પણ મૂર્ખ એમ નથી જાણતો કે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તો એની સાથે સરકાઈ દીધું માન. એટલે આપણે તો બધાને માન છે, બધાને હરિભક્ત બધાને. તો કરવું શું? તો ધ્યાન પણ રાખવું. જ્યારે માન આવો હોય તે વખતે સાવધાન. અને પછી પણ જો મને એક બાળકે લખ્યું હતું કાગર, બાળક 10 વર્ષનો, કે આપણે મેં વખાણ્યા કે બધું બહુ સારું કર્યું, ફર્સ્ટ ગ્રેડ આવ્યો, એમાં પહેલો નંબર આવ્યો. પછી એને લખ્યું કાગર કે સ્વામી મને માન ના આવી જાય એ દયા કરજો. હવે 10 વર્ષનું બાળક આ સત્સંગમાં જ્ઞાન થાય, બાકી તો બીજા મોટા મોટા ચમર બંધ હોય એને ખબર પડે, સૂઝ પડે એની. મહારાજ મોઢાનું લોહી તેમાં સ્વાદ મળે, તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. ભગવાનનો ભક્ત હા, માનરૂપી હાડકું મૂકી શકતો નથી. ત્યારે તમે હાડકું બીજા હાડકા કોથરામાં લઈને નીકળો, ભેગે ભેગે રાખો, જ્યાં ત્યાં ફેરવે રાખો. તો આપણે તો આ ભસનાથ વાંચતો હતો, નિરૂપણ કરતો હતો, તો એક સંતને પૂછ્યું કે આપણું કેમ છે વેગન ભરીને, વેગન ભરીને હાડકું આખું વેગન લઈને ફરે રાખે કેવું કહે. તો જેવા આપણે આ તપાસ કરી તો બધું આ નીકળશે. તો એના માટે આ જ છે કે જાણ પણ રાખીને અને પાછા વરવું. બાકી તો બધાને માન છે, માન વિના જીવી શકાય જ નહીં. માન મને તો એકદમ ઓલામાં ડિપ્રેશનમાં હોય ગયા તો એ બેઠો થઈ જાય, એટલું દુ માનનું છે. અને જે જે સાધન કરે તે માનને વશ થઈને કરે છે. જે જે સાધન કરો છો માનને વશ થઈને જ મારે બધા હરિભક્તોને વાત કરી. જે જે સાધન કરો છો એમાં માન મળવાનું છે એવું છે, અને જે બધું સાધન કરે અને માન ન મળે કમકતી થાય. માન માન માટે જ કરે છે જે કંઈ સાધન કરે. આપણા બધાની પણ વાત છે, જે જે તમે સાધન કરો છો માન મળે તો જોજો, તપાસ કરજો, તો આ બિલોડો નીકળશે. અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિને ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતા અર્થે કરતો નથી. એટલે આટલું સુધારો કરો, જે કંઈ તમે સાધન કરો છો, ભલે નાનું પાંચ મારા ફેરવતા હોય અથવા તો તપ કરીને બીજું બધું, પણ એમાં માન મળે એ ભગવાનની પ્રસન્નતા જ ઈચ્છી, પણ માન મળે, માનનું પૂછડું આવે છે ભેગું. એટલે ભગવાનની પ્રસન્નતા કરવા માટે કરતા હોય તો માન ને તો વર્ગેલું જ હોય છે. હવે એમાં માન જડે ત્યારે જ કરે છે સાધન, અને ભગવાનની ભક્તિ કરે છે તો પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતું. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. હવે આ બે કોમ છે એને તો માન અતિશય ગમે છે, પણ મિયાજી રતનજી એક્સેપ્શન નીકળ્યા. મારે કે એના જેવા બધા હરિભક્તો થવું, અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતા હતી ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. એટલે આપણે પોતે તપાસો જબરજસ્ત, એમાં ભગવાનની બહુ પ્રસન્નતા થશે અને એકાંતિક ભક્ત કહેવાશે. પછી તે ઉપર મુક્તાન સ્વામી તુલસીદાસની સાખી કહી છે, કનક તજ્યો કામની તજ્યો તજ્યો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. બધું પણ માન છાંટો હોય એને કેફ, એનાથી કેફ લીધે જીવે છે. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તમિયા કોઈક જ કરતા છે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાન સ્વામી તુલસીદાસની સાખી કહી છે, કનક તજ્યો કામની તજ્યો, એટલે સ્ત્રી ધનનો ત્યાગ પૂરેપૂરો રાખ્યો, તજ્યો ધાતુ કો સંગ પદાર્થ માત્ર જેમાંથી પૈસો ઉપજે, અને બધું ત્યાગ કરી દીધું. તુલસી લઘુ ભોજન કરી જીવ માન કરણ, પણ માન એટલું એમાં કેટલું બધું બળ છે, જરાક માન મળે તો. એ સાખીને સાંભળી શ્રીજીભાઈ ભૂલ્યા છીએ, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. ઉપવાસ કરતો હોય અને તમને કઈ જરાક વખાણ, તો એક ને બે પાંચ છ સાત આઠ ઉપવાસ કરી નાખે, એટલે માન છે, માનને લીધે બધું કરે છે. આપણી વાત નથી, આપણે તો પ્રસન્નતા માટે કરીએ છીએ ઉપવાસના. આ બીજા બહારની લોકો જેને કંઈ ગમ નથી માનશું ને એના માટેની વાત છે. આપણે તો ખરેખર બધા વ્રત ઉપવાસ કરે છે તને એ પ્રસન્નતા માટે, એમને કોઈ હેતુ નથી. જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે, આપણે ખાસ ગોખી રાખવું, કંઠસ્થ કરી લેવું, મારે જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. એટલે આપણે આ લાલ બત્તી એ તરીકે ધ્યાનમાં રાખીને આપણે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું, જેટલી ભગવાન પ્રસન્ન એના માટે એ જ લક્ષમાં રાખું. માટે માનને તજીને જે ભગવાને ભજે તે તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણો થઈ ગયો. હવે દેખાય છે સાવ થોડીક જ વાત દેખાય, પણ મારું શું કે માટે માનને તજીને જે ભગવાને ભજે તે તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો, ખાલી મોટો નહીં અતિશય મોટો જાણો. એકાંતિક ભક્ત થઈ ગયો એ વિના કોઈમાં આવું દૈવત હોય નહીં. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 41મું વચનામૃત થયું.

Sí, Swaminarayan Bhagwani Jai. पांच दस बार स्वामीनारायण नाम जाने अजाने ले से तेनु पण आपणे कल्याण करवू पड़शे ने आखा ब्रह्मांड सत्संग करावो छे। पांच दस बार स्वामीनारायण नाम जाने अजाने ले से તો પણ તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે। ઈચ્છા ન હોય પણ તો કરવું પડશે, કેમ કે સ્વામિનારાયણ નામનું એટલું દૈવત છે, સામર્થ્ય છે। એટલે મહારાજે કહ્યું કે અમારે એનું કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે। આપણે તો ખાલી ગુજરાતમાં ને વિશ્વમાં, પણ સ્વામી કહ્યું આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો પડશે। તો એમને તો અનંત કોટી બ્રહ્માંડ તો નજરમાં ને આવે, એક અણુ જેટલું હોય, પણ સ્વામીએ શુભ સંકલ્પ કર્યો છે। અને યોગી બાપા પણ ઘણી વાર કહેતા એ આખા બ્રહ્માંડને સત્સંગ કરાવે છે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં, એ વાત પણ એક જાણી રાખવી સ્વામી કે આ સુખ દુઃખ મિશ્રિત છે, એકલું સુખ સુખ નથી તો અક્ષરધામ થઈ જાય, એકલું સુખ સુખ હોય છે। પણ મહારાજે કહ્યું કે જેટલું કંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં, એ જાણી જ રાખવું, એ વાત પણ એક જાણી રાખવી કે ગમે એટલું હોય તોય માયામાં, ગમે એટલું સુખ હોય પણ કોઈ દુઃખ વિનાનું હોય નહીં, એ વાત એક વાત જાણી રાખવી મહારાજ કે તો આપણને બેલેન્સ કરવામાં વાંધો ના આવે, જ્ઞાનથી બેલેન્સ કરે કે દેહનું દુઃખ ગમે એમ હોય તો દુઃખ તો પડે જ, એ ગમે હોય એકાંતિક ભક્ત હોય આ હોય પણ તો એ દેહનું દુઃખ છે એ આવે જ, એટલે ટૂંકમાં દેહના જ દુઃખ છે વધારે, તો બીજું બધું તો ઠીક છે। તો હવે જાણી રાખવું હોય તો બેલેન્સ કરવામાં, જ્ઞાનથી બેલેન્સ કરવામાં વાંધો ના આવે। જેટલું કંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં, એ વાત પણ એક જાણી રાખવી। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વિષયનું જો સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે, એ તો પ્રદેશ જ નોખો થઈ ગયો, આખું બદલાઈ ગયું। જે વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે। વિષયનું સુખ છે એ બધું દેહને લગતું છે, તો દેહને લગતું તો ગમે એમ હોય તો એના કરતાં આત્માનું રેલમ બદલાઈ ગયું, ડોમિનિયન બદલાઈ ગયું, એ એમાં તો દુઃખ આવે જ નહીં, સુખ સુખ હોય છે। વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે, અધિક નહીં બહુ અધિક છે, બહુ અધિક છે, ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતા બની છે। અને ભગવાન જે મહારાજ
ધીમે ધીમે લાવે છે અને એક સામટા કહેતા નથી, પણ અને સરખામણીમાં આ અને ભગવાનનું સુખ તો ઘણું અધિક છે. વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે, બહુ ઘણું અધિક છે. અને તે કરતાં ભગવાનનું સુખ તે તો ચિંતામણી છે. એ તો ચિંતામણી જે ચિંતવે એ મળે. અત્યારે આપણે ચિંતવીએ કે 100 માળનું મકાન થઈએ, ઇન્સ્ટન્ટલી થઈએ 100, ભડાક દે આપણે ખ્યાલ ન આવે. એ ચિંતામણી, એટલે ચિંતામણી જે આપણે ઈચ્છીએ એ ચિંતવીએ એ આપણને મળે. તો મારે જે ભગવાનનું સુખ તો ચિંતામણી છે સરખામણીમાં, એ તો ભગવાનનું સુખ તો ક્યાંય અધિક. પણ મારે જે કહ્યું આ સરખામણીમાં કે આ ભગવાનનું સુખ તો ચિંતામણી છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે એક જણે 1 લાખ રૂપિયાની બુદ્ધિ લીધી. આ સ્વામીના કલ્પનાએ ઘણું કહેવાય. તે વખતે બુદ્ધિનો વ્યવહાર થાય એવું બનતું નથી, પણ સ્વામીએ ક્યાંથી કાઢ્યું. પણ સ્વામીને મૂળ કહેવું તો બીજી વાત. એક જણે 1 લાખ રૂપિયા બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે. સ્વામીને આના ઉપર જોવું તો એક બુદ્ધિ આજે હોય છે. આ બુદ્ધિ આજે આઈડિયા આપે છે, તમને સલાહ આપે છે. તે એક એક વિચારનો $1 કરોડ હોય. એક વિચાર આપે, વિચાર આપીને પાસ ઓન કરી દે એને કંઈ વિચાર. પણ એના ઉપર જે મથે એ બધું ઘણું બધું કમાય એવું છે. એટલે ટૂંકમાં સ્વામી તો બીજી વાત કરવી હતી કે જેમ એક જણે 1 લાખ રૂપિયા બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ રાજકુંવર અને પ્રધાન પુત્ર એક જંગલમાં રાત રોકાયા. સવારે પ્રધાન પુત્ર બાજુના નગરમાં ખાવાનું લેવા ગયા. દ્વાર ઉઘડતા સુધી બેસી રહ્યો. નસીબ જોગે ત્યાંનો રાજા નિર્વંશ મરી ગયો હતો, તેથી રાજગાદી માટે પ્રજાએ નક્કી કરેલું કે સવારના દરવાજા ઉઘડતા નગરમાં પહેલો દાખલ થાય તેને રાજા બનાવો. આમ પ્રધાન પુત્રને રાજગાદી મળી. આ બાજુ રાજકુંવર મિત્રની રાહ જોઈ થાક્યો. તે શોધતા એ જ નગરમાં આવી ચડ્યો. બજારમાં એક દુકાન પર લખેલું કંઈ બુદ્ધિ વેચાય છે. તે અંદર ગયો, શેઠની કિંમત પૂછી. શેઠ કે 1 થી 1 લાખ રૂપિયા સુધીની બુદ્ધિ અહીં મળે.

બેઠો હતો. રાજકુંવરે તેને જોયો. પહેલા તો સહેજ ક્રોધ ચડ્યો, પણ પેલું વાક્ય યાદ આવ્યું અને તે તરત નમી પડ્યો. પ્રધાન પુત્રે તેને સલામ કરતો જોયો. પછી રાજદરબારમાં આવી તેણે પ્રજામત લઈ પોતાના હુકમથી રાજકુંવરને ગાદીએ બેસાડ્યો. પોતે પ્રધાન બનીને રહ્યો. જેવા હવે ક્રોધે ચડ્યા હોત કે આ સોનો રાજા, હું તો રાજા, એવો તો બધું બગડત. પણ લાખો પણ બુદ્ધિ લીધી, એ બુદ્ધિમાં આવી બધું આવ્યું કે પોતાથી નાનો હોય અને હોત મોટો હોતો મળે તે નમી દેવું, એને યાદ આવ્યું અને બધી બાજી સુધરી ગઈ. હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં, પણ તે માકડના લોહીથી ફૂટે. આ પ્રયોગ થયેલો છે પણ કાંઈ ફૂટે નહીં. પણ સ્વામીએ એ હતું કે જેમ આપણે સભા ભરાઈને બેઠી હોય અને કોઈ વાત કરે કે સિંહ હતો એ બકરી સાથે વાત કરી, હવે એ તો હોતો નથી, એક દ્રષ્ટાંત છે. એમ આ મહારાજે સ્વામીએ કહ્યું દ્રષ્ટાંત છે કે હીરો છે એનાથી માકડનું લોહીથી હીરો ફૂટે, પછી દ્રષ્ટાંત. એને સ્વામીને કાંઈ નિસ્બત નહોતું કે ફૂટે કે ના ફૂટે, પણ એ દ્રષ્ટાંત જેમ વાઘ બકરી સાથે વાત કરે એના જેવું. તેમ વાસના કોઈથી ટળે નહીં, બધો તો આ કહેવાનું છે સ્વામી. વાસના કોઈથી ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે. એકર સાધન તો સૌરિયાદિકના કહેવા તો પણ વાસના ટળી નહીં. ભૂખા કાઢીના કહેવા, 60,000 વર્ષ પાણીમાં, ઠંડા પાણીમાં આખે આપણે એક આંગળી રાખીએ પાણીમાં, 2 કલાક પછી ફોદઈએ આમ ઉપસી આવે, તો 60,000 વર્ષ તો શું થયું હશે. એ ટૂંકમાં એટલા કઠણ સાધન કર્યા પણ તોય વાસના ટળી નહીં. પણ સ્વામીએ કહ્યું કે આ વાસના ક્યારે ટળે, વાસના કોઈથી ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે, મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે. ક્રિયામાં આપણે ઘણા સંશય થયા કે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ, પણ ગુણ આવે, તેનો ગુણ આવે એની ક્રિયા ગમે તો તેથી ટળે. નીકળ સાધન તો સૌબરિયાદિકના કહેવા તો પણ વાસના ટળી નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ના આવે, કેની પેઠે. તો જેમ ખાધાનું મળે પણ ખાધા વિનાનું સુખ ના આવે, કેટલા સરળ દ્રષ્ટાંત સ્વામી આપે. જેમ લુગડા ઘરેણા મળે તો પહેર્યા એનું તેનું સુખ ના આવે, ભલે 1,00,000 રૂપિયાના 1,00,00,000 રૂપિયાના ઘરેણા હોય પણ પહેર્યા વિના સુખ આવે નહીં, ધારણ કરે સુખ આવે નહીં. એમ લુગડા ઘરેણા પણ પહેર્યા વિનાનું સુખ ના આવે, ભલે ગમે એટલું કિંમતી હોય પણ પહેર્યા વિનાનું સુખ ના આવે.

ખાધાનું મળે પણ ખાધા વિના સુખ ના આવે. ખાવાનું બધું સો પ્રકારનું પકવાન હોય પણ મોઢામાં નાખે તો જ સુખ આવે, એ તો જોઈ રાખે કાંઈ સુખ ના આવે. બધી જેમ લુણા ઘરેણા મળે તો પણ પહેર્યા વિના તેમ સુખ ના આવે, તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં. સંગ વિના એટલે સમાગમ કરવું પડે, વાતચીત કરવી પડે, એમને બેસી રહે તો એ કંઈ ના થાય. પણ અરસપરસ વાતચીત કરે, મહિમાનું ગુણગાન ગાય તો ઘણું બધું સુખ આવે. અને આ સત્સંગ તો એવી રીતે જ વધ્યો છે. આ વન ટુ વન સભામાં વાત થાય ને બીજા ઘણા ગ્રહણ કરે ના કરે એની મરજીની છે, ના કરે ગ્રહણ. પણ વન ટુ વન હોય તે એક, અને આ રીતે સત્સંગ વધ્યો છે. વન ટુ વન અરસપરસ વાતોચીતો કરે, ભગવાનના મહિમાની વાતો કરે, અને આ સત્સંગ વધ્યો છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી, આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ ભરી જાય. હવે મનના પાપ તો કેટલા બધા ભયંકર હોય, પણ તોય આવા સાધુ એ ગુણાતીત સંતને સંભાળીએ તો શાસ્ત્રીમાં જ, યોગીમાં જ, પ્રમુખમાં જ આવા સાધુને સંભાળીએ તો મનના પાપ ભરી જાય. મનના પાપ તો ભરેવા નથી કોઈ પણ સંજોગોમાં. એકમાંથી અનેક ફૂટે, અનેક સંકલ્પો ફૂટે એટલે ટળેવા જ નથી. પણ મોટા પુરુષને, ખરેખર મોટા પુરુષ હોય શાસ્ત્રીય યોગીમાં જ, એને સંભાળીએ, ખરેખર સંભાળીએ, ઉપર ઉપરથી નહીં આમ સંભાળીએ, એટલે અંતરમાં ઉતરે એ રીતે સંભાળીએ. આવા સાધન મનમાં સંભાળીએ તો મનના પાપ ભરી જાય, ને વાતો સાંભળીએ તો કાનના પાપ ભરી જાય, ને દર્શન કરીએ તો આંખના પાપ ભરી જાય, એમ મહિમા જાણવો. મહિમા આવી રીતે મહિમા જાણવો, એમને ખાલી ખાલી નહીં, આવી રીતે મહિમા જાણ. એટલે આ સાચું છે કે આંખના પાપ ભરી જાય, કાનના પાપ ભરી જાય, અને દર્શન કરીએ તો આંખના પાપ ભરી જાય. એ બધી વાત સાચું છે એમ માનીને વિચાર કરીએ અને એ રીતે સાંભળીએ તો એની અસર થાય. ઉપર ઉપરથી તો જેમ ઘેટા બકરા આપણે પાસ થતા હોય, જોયા તો ખરા પણ એને એમાં લક્ષ હોય નહીં, એ ન જીવા જાય. એવી એવી રીતે નહીં, ખરેખર આપણે એવો મહિમા સમજવો, આવી રીતે મહિમા સમજવો કે આ ખરેખર સાચું છે, આંખના પાપ ભરી જાય અને કાન કાનના પાપ ભરી જાય, દર્શન કરે તો આંખના પાપ ભરી જાય, એમ મહિમા જાણવો. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી, જે આથી કરોડ ગણો સત્સંગ થશે ને આથી કરોડ ઘણા મંદિરો થશે, પણ આ વાતોને આ કથા નહીં મળે ને વ્યવહાર પ્રધાન થઈ જશે. સ્વામી કરોડ ઘણા મંદિરો થશે, એક મંદિર કરતાં તો ફે નીકળી જાય એક કરોડ મંદિર. પણ સ્વામી કે થશે એનો વાંધો નહીં, કરોડ ઘણો મંદિર થશે ને કરોડ ને કરોડ ઘણા ને આથી કરોડ ઘણો સત્સંગ થશે ને આથી કરોડ ઘણા મંદિરો થશે,
કરોડમાં સત્સંગ એટલે આપણે સંખ્યામાં કે આથી કરોડમાં સત્સંગ થશે. સ્વામી આગળ તો 2-5 બેઠા હશે એની વાત નથી. એટલે આ સત્સંગ જે આ સામાન્યપણે આથી કરોડનો સત્સંગ થશે, કરોડ ઘણા મંદિરો થશે, પણ આ વાત મને આ કથા નહીં મળે જે શાસ્ત્રીમાં જે યોગી બાપાએ જે વાત કરી. એક આપણે ઉપર ઉપરથી લઈએ છીએ, ધારતા નથી. ધારીએ તો કામ થઈ જાય. સ્વામી કે આ સત્સંગ જીવ ભ્રમરૂપ થઈ જાય, કેમ થતો નથી? જે બધું ઉપર ઉપરથી બધું સાંભળ્યું હોય એ પણ અસર તો કરે છે, પણ તો એવી અસર ચોટદાર અસર ના કરે. આ સાધન મનમાં સંભાળે તો મનના પાપ ભરી જાય, ને વાતો સાંભળે તો કાનના પાપ ભરી જાય, ને દર્શન કરે તો આંખના પાપ ભરી જાય. એમ મહિમા જાણવો, એવો મહિમા સમજીને, આવી રીતે મહિમા સમજીને બધું કરીએ તો કામ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટા સંતના પ્રતાપે પાપી જન તરત નિષ્પાપ થઈ જાય છે. ઘાસ કે ગમે હોય એક શરીર સરગાવી નાખે બધું ભસ્મ થઈ જાય. એટલે આ પાપ ગમે એટલો પાપ કર્યો હોય પણ મોટા સંતના પ્રતાપે કહીને એ નિષ્પાપ થઈ જાય છે, બધું ભરીને ભસ્મ થઈ જાય. જે કંઈ પ્રતાપ જણાય છે, સમજવાની વાત આ છે, જે કંઈ પ્રતાપ જણાય છે તે બધો ભગવાનનો છે એમ સાચા સંત સમજે છે. પોતાનું દૈવત છે એવું હોય તો ના સમજે, બધું ભગવાનનો પ્રતાપ છે. અને ખરેખર ભગવાન મહારાજે કહ્યું કે મારી મૂર્ત આપણે મારી મરજી વિના રે કોઈ રીતરનું ન થોડે, તેમાં બધું આવી ગયું. સાચા સંત હોય બધા એમાં આવી જાય, મારી મરજી વિના કોઈથી તરણું ન તળે. પણ મોટા સંત સાચા સંત છે એ પોતે માને જ છે, કહેવું પડતું નથી. એ માને છે કે બધું પ્રતાપ મારા સ્વામીનો પ્રતાપ છે, એના વડે આ થાય છે. મુવાને વચાણે કંઈ જીવાણે કેટલાક વાજીયાને વાંઝિયાને પુત્ર આપે એવો અપાર પ્રતાપ જણાવે તો બધો પ્રતાપ શ્રીહરિનું છે એમ અપાર મહિમા ગાય એ સાચા સંતની સનાતન રીત છે. સમર્થ થતાં કોઈ વાતનો લેશ પણ ગર્વ કરે નહીં તે નાનામાં નાના સંતના દાસ મનકણ વચને થઈને રહે. આખા બ્રહ્માંડના મનુષ્યો માને, દેવતા માત્ર આવીને તેમનું ભાવથી પૂજન કરે તો પણ સાચા સંત છે તેને આ વાતનો ક્યારે ગર્વ હોય નહીં. સાચા અતિ સાચા જે આપણને મળ્યા છે યોગી બાબા, પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રી મહારાજ એ મળ્યા છે આપણે, એ આપણા કેટલા મોટા ભાગ્ય છે. શ્રીજી મહારાજ મળ્યા જેવો પ્રતાપ એવું આપણને માનવું કે મહારાજ આપણને મળ્યા છે. એવી રીતે આપણે ભજન પૂજન ધ્યાન ધારણા બધું કરું. આખા બ્રહ્માંડના મનુષ્યો માને, દેવતા માત્ર આવીને તેમનું પૂજન ભાવથી પૂજન કરે તો પણ સાચા સંત છે
તેને વાતનો ક્યારે ગર્વ હોય ને, બધું ભગવાન છે, ક્યાંથી વચ્ચે દખલ કરે, બધું ભગવાનનું છે, માને છે. પોતે એવો ગર્વ કોઈને દેખાડે પણ નહીં, ગર્વ કંઈ દેખાડે નહીં. યોગિયા પણ પ્રમુખ સાહેબમાં કોઈ દિવસ કોઈ છાંટોય દેખાડ્યો નથી કે મારા વડે આ થાય છે, બધું હું કરું છું. લેશ માત્ર એમનામાં એ વાત આવી નથી. આપણે કેટલા મોટા ભાગ્ય છે, કેટલા ડાય, પણ આપણે જાણતા નથી. અને બીજા વ્યવહારિક કામમાં મારું તારું એક બે પૈસાની ઝૂંપડી માટે તાન રાખે, અને આ વાત જે વાત મળી છે એને ભૂલી જાય છે. પોતે ઘર કોઈને દેખાડે બને એવા સંત જે કંઈ મનમાં ધારે છે, એવા સંત મનમાં ધારે સંકલ્પ કરે છે તે પૂર્ણ થયા વિના રહેતો નથી. એવા સંત કોઈના કડિયામાં આવતા નથી. આ ગુણાતીતની વાત છે. એ તમને ઉપર ચોટ્યું કડિયા આવે નહીં, બધું બધું બહુ અભ્યાસ કરવો પડે શાસ્ત્રનો, અને શાસ્ત્ર કરતાં ગુરુવચન, ગુરુવચન એમના વચને આ બધું માનીએ કરીએ તો આપણું કામ થઈ જાય. કામ મોક્ષનું કામ, બીજું કોઈ કામ રહેતું નથી. એવા સંત કોઈના કડામાં આવતા નથી. જે દંભી છે તેને આવા સંત શિર શિર ફર્યા લાગે. જે દંભી હોય એની વાત જ જુદી, એની એની ગાડી નોખા પાટે ચાલતી હોય. જે દંભી છે તેને આવા સંત શિર શિર ફર્યા લાગે. તે સાચા સંત ભેગો રહેતો હોય, પછી બીજી વાત. આપણે સાચા સંત ભેગા રહેતા, સાચા સંત મળ્યા છે એ તો સાચા છે, પણ તમારું કેવું છે એના ઉપર આધાર. જે સાચા સંત ભેગો રહેતો હોય ને જોતો હોય કે આ સંતના ચરણોમાં લાખો લોકો ભેટ સામગ્રી ઉપરા ઉપરી ધરે છે, ભાવથી હાથી પર બેસા રહે છે, સવારી કાળે છે, તો પણ તે સાચા સંત તેનાથી નિષ્પૃહ રહે છે. આવું જાણવા છતાં દંભી તેમને ઓળખી શકતો નથી. હવે દેખાય છે નથી કહ્યું ને, માની શકતો જ નથી. પોતામાં દમ આગળ આવે છે એ બધું છાવરી લે, અને સાચી વાત છે સંતની એ ઉપર આવતી દેખાતી નથી. ભક્તોનો ભાવ જોઈ સાચા સંત પ્રસન્ન થાય છે. એમને કોઈ સાથે દ્વેષ ભાવ નથી, એવો એમનો પ્રબળ ઠરાવ રહે છે. તે અહોનિષ્પિંડ બ્રહ્માંડથી વર્તે છે, તે અહોનિષ્પિંડ બ્રહ્માંડથી પર વર્તે છે. તેઓ દુઃખ સંતાપને તરી ગયા છે. સત્પુરુષમાં દીવ ભાવ રાખી તેમના શરીરને પણ દિવ્ય જાણે, અને ભગવાન જો આપે તો આપણું શરીર હોય પણ એ પંચદેહનું ગણાય, પણ આ સંગના એ તો એટલું પ્રતાપ છૂટે છે ભગવાન મારા સ્વામી કે દીવ દેહને પણ ડાબી દે છે અને એનાથી પર વર્તે છે. ભક્તનો ભાવ જોઈ સાચા સંત પ્રસન્ન થાય છે. એમને કોઈ સાથે દ્વેષ ભાવ નથી, છતાંય માને છે. પોતા ઉપર વાત આવે ને તારે મને જ્યાં સુધી બીજા માટે કહેતા હોય સંત તો બરાબર છે,
કે પોતા ઉપર રેલો આવે તો આ કાંઈ વાત જુદી લાગે એવું એના મનમાં થઈ જાય. ફૈવાને ફૈવા કેટલા સમર્થ હતા, 32 વખત મહારાજ એમના ઘરે આવેલા, 32 વખત. અને બધી છૂટ જે કંઈ મારાને વાપરવું હોય કરવું હોય બધી રીતે છૂટ, કોઈને આપવું લેવા દેવા બધી છૂટ. પણ એક જગ્યા ફસાઈ ગયા, પોતાની આટી ઘૂટીમાં લેવાઈ ગયા. મહારાજ એમના વહુ ફૈવાના વહુ, મહારાજે કહ્યું કે તમે હાલો, તમારે મેળ કરાવી દઈએ. મહારાજ કે નહીં માને. મહારાજ કે તમારું નહીં માને? હા મહારાજ, એ અમે ભેગા રહી છે હું જાણું, પણ તમે મહારાજ કે ના ચાલો. પછી ચાલ્યા અને ગામને ભાગો રહ્યા. મહારાજ મને અહીં મૂકી દો, તમે સુરે કરીને આવો પછી આપણે આવીએ. મારે ભલે. અને તે ત્યાં રોકાયા. અને મહારાજ આવે, અચાનક આવે, કેટલો બધો લાગતો. એટલે આમ રસોઈઓ બનાવવા લાગી, બધા સંતો બધા માટે રસોઈ બનાવી. પણ ગુણાથી ત્યાં સાહેબ પેલો પત્ર છોડે નહીં. મારા સંતો કે સ્વામી આયા, આ લાડુ તો પત્રમાં ધરશે, સહી કે સાસુ બહુનું છે. ત્યાં પણ હવે આપણે સાસુ બહુ એ નાતો જ ના હોય, બધા દિવ્ય છે. આપણે એવું રાખવું, બધું એવું રાખું. પ્રમુખ સ્વામી એકવાર પોતાના એક હરિભક્ત આવ્યા હતા, એમની સાથે બધી વાતો કરતા હતા. પણ સ્વામી કે એના વહુ હતા, તું વહુ નહીં, તું દીકરી માન, તું પોતાની દીકરી માન. કેટલો તો ફેર પડી ગયો, એકદમ જમીન આસાનો ફેર. વહુ માને એટલે બધા દખલ થાય. મહારાજે પ્રમુખ સાહેબ મહારાજે એ રીતે વાત કરી, શાંતિ થઈ ગઈ. સત્પુરુષમાં દીવ ભાવ રાખી તેમના શરીરને પણ દીવે જાણે. એ તો હોલ સોલ સાકરનું નારિયેલ છે. સાકર નારિયેલ કયો ભાગ ત્યાગ કરું, કયો રૂવાડું ઘસેડું, બધું દિવ્ય છે. સત્પુરુષ દીવ ભાવ રાખી તેમના શરીરને પણ દિવ્ય જાણે. અને ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોનું ગાન કરે તો એવા જનની જીભ અમૃત જેવી એને પૂજવા યોગ છે. હવે જે ગુણ ગાય એને એના માટે વાત મહારાજ વાત કરે કે એના પણ એનું જીવ અમૃત જેવી છે અને પૂજવા જેવી છે. તો સંતની વાત તો ક્યાંય રહી. સત્પુરુષમાં દીવ ભાવ રાખી તેમના શરીરને પણ દીવ જાણે. અને ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોને ગાન કરે. સંત ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોને ગાન કરે. આપણે નસીબે આવું આવ્યું છે, ભગવાનના સાચા સંત એમનું ગુણગાન ગાવાની વેરા આવી છે. એ લાભ લઈ લેવો, બીજું ત્રીજું ડખો કરો નહીં, જાણીને ખોતરીને ઊભું કરવું નહીં. આપણે સાચા કેટલી મોટી પ્રાપ્તિ, ગજબની પ્રાપ્તિ. હવે અમે તમે અભળાવો, તમારું થૂંક નાખો કેવું કહેવાય. એટલે
આપણે ઘટે નહીં, શોભે નહીં. અને ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોનું ગાન કરે તો એવા જનની સંતની નહીં, સંતની વાત નથી, પણ જે ગુણગાન ગાતો હોય સંતના, એના એવા સંતના ગુણોનું ગાન કરે તો એવા જનની જીભ અમૃત જેવી અને પૂજવા યોગ છે. બધા ધન્ય ધન્ય થઈએ. હવે આવા જો સવારે વાત કરી, ખટપટ ના કરવી, ખટપટ. હવે બીજાની વાત સાચી હોય, બીજાની વાત ત્રીજાને કરે સાચું જ હોય, ખોટું ના હોય, પણ તો એને ખટપટ કહેવાય. કેમ કે ઈરાદો ખોટો છે, એને આશય મલિન છે, એટલા માટે મેં કહ્યું. તો આવું બધું ઊભું ના કરતા સાચો સત્સંગ મળ્યો છે, સાચા ભાવથી આપણે ભક્તિ ભજન કરી લેવાની સજાન સાહેબ મારા.

0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. યોગી આપા પ્રાર્થના કરે છે શાસ્ત્રી મહારાજને મેળાવ સ્થાનમાં. હે શાસ્ત્રી મહારાજ, તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. શરણમાં રહેવા માટે ગુણ જોઈએ. હા, એમનેમ નથી રહેવાતું શરણમાં. આ લોકની વાસના હોય, ઈચ્છા હોય, કંઈક જુદું મનમાં ચાલતું હોય, શરણે આવીને બેઠો હોય તો અહીંયા શરણ નથી. શરણાગતિ છે, મનની વાત છે, લોકાચાર નથી. એમ અસલી શરણાગતિ અંદર પછી એનું પ્રતીક રૂપે બહાર આપણને દેખાય. આમ પણ મૂળ તો કંઈ ઘણી વાર એવું હોય છે, શિષ્ટાચારને લીધે અથવા કોઈ જગ્યાએ આપણે જઈએ એટલે એવું કરવું પડે, નમ્ર થવું પડે, બધું કરવું પડે. અંદર મનમાં ના હોય. ઘણા મનમાં હોય પણ એવું કંઈ કરવાની જરૂર પણ ના હોય. મનમાં હોય ને એવું કરીએ, એ ત્રણ ભેદ પડે છે. એક તો મનમાં નથી શરણાગતિ, છતાં આચરણ એવી રીતે કરે છે. બીજામાં આચરણ એવું નથી પણ મનમાં છે શરણાગતિ. અને ત્રીજું બે છે, મનમાં છે ને આચરણ પણ છે. એટલે સ્વામી કે તાઈ કસણીમાં હંમેશા રહેવાય, જો શરણાગતિના લક્ષણ છે. પહેલું જ વાક્ય, તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવા એવા ગુણ આપજો. કસણી તમે ખમી શકો એ શરણાગતિ નિશાની છે. કારણ કે એ જે કરે તમને માન્ય છે, એ શરણાગતિ. બાકી આમ પગે લાગીએ, દંડવટ કરીએ, એ બધું એટલું નથી. એ હોઈ શકે, નાય હોય, પણ જો આ મનમાં આવું છે આપણે, દરેકે સમજવાનું છે. આપણે બધા સ્વામી બાપા આવ્યા હોય, પહેલાં છે ને બાપાની જયંતિ ઉજવાતી એટલે બધા હાર તોરા કરતા, જેટલા હાર તોરા લાવે ને બધા આમ, અને બબે ત્રણ ત્રણ કલાક એમાં જ જાય હાર તોરા. પછી બાપાની તબિયત જોઈને આપણે બધું આ બંધ કર્યું. અને પછી તો સંતો, અમે સદગુરુ સંતો આપે ને એ પણ પહેરાવા નહીં, હાથમાં આપી દેવાનું. પણ તો એટલે એની અંદર હવે બધા હરિભક્તો તો કંઈ આવી ના શકે, હાથમાં આપવા માટે ના આવી શકે. પણ ત્યાં માનસીમાં તો કરેલો આવી ગયો. સ્વામી બાપા આપણે અમૃત મહોત્સવ બાપાનું ઉજવ્યું પ્રમુખ સ્વામીનો મુંબઈમાં. છેલ્લે બાપાએ હાર ઉપાડ્યો એક મોટો. બાપા બધા સભાન બધાને હું પહેરાવું છું એવું બોલ્યા. કારણ કે એક એકને ક્યાંથી પહેરાવા જાય, સમય નથી. એવું કોઈ મૂળ તો સમયની વાત છે, બાકી પ્રમુખ સ્વામી તો છે ને એક એકને પગે લાગે એવા છે, માથે ચરણ ચડાય એવા છે. સમયની વાત છે. એટલે આ રીતે બાપાએ પોતાના મનની ભાવના કહી દીધી. સ્વામી આટલા ઊંચે બેસે છે, જયંતિ ઉજવાય ને બાપાના કેટલા ઊંચે બેસાડીએ છે, તો બાપા દરેકની ચરણ માથે લેતા હોય માનસીમાં બેઠા બેઠા. હા, તમને ખ્યાલ ના આવે, એ આપણા ગુણનો જ વિચાર કરતા હોય. હરિભક્તો બિચારા કેટલો દાખલો કહીને દૂર દૂરથી આવ્યા છે, કેટલો ભીડો વેઠ્યો છે, ઠંડી તાળ તડકો ખાવા પીવાનું સગવડ બધું અહીં આવ્યા છે. આપણા માટે આવ્યા છે એવું મનમાં એક ગુણ લેતા જ હોય છે. અને આપણે નીચે બેઠા બેઠા ગુરુ થન વિચાર કરતા હોઈએ, સ્વામી બાબાની જયંતિ હોય આપણી ઉજવાય તો આવું મનમાં પણ આવું થાય. આમ જ છે, જેને ગુરુ થવાનું છે ચેલા થયા છે, જેને ચેલા થવાનું છે ગુરુ થવાનું વિચારે છે. આવું આ મનનું ખાતું ઊંધું છતું છે બધું, આવું ચાલ્યા જ કરે. જો ઓલા કબીર કહ્યું ને, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ, જો કોઈ નીચા ચાલે તો સરથી ઊંચા હોય, સબસે ઊંચા હોય. નીચે નીચે એક પંક્તિ પણ છે અંગ્રેજીમાં, હી દેટ ઇઝ ડાઉન નીડ્સ ફિયર નો ફોલ, હી દેટ ઇઝ લો નો પ્રાઇડ, હી દેટ ઇઝ હમ્બલ એવર શેલ હેવ ગોટ ટુ બી હિઝ ગાઈડ. હી દેટ ઇઝ ડાઉન નીડ્સ ફિયર નો ફોલ, એ નીચે ચાલે છે એને પડવાનો ભય ક્યાં છે, પણ જો આ સ્ટેજની આ પારી છે કોરમાં ત્યાં ચાલે તો ભય રે. આમ કદાચ ચરાક એક ઇંચ આમ પગ ગયો નીચે, એટલે હી દેટ ઇઝ ડાઉન નીડ્સ ફિયર નો ફોલ, એને કોઈ ભય નથી. હી દેટ ઇઝ લો નો પ્રાઇડ, જે હંમેશા બધા નમતો જ હોય એનો કંઈ અભિમાનનો પ્રશ્ન જ નથી. હી દેટ ઇઝ ડાઉન નો પ્રાઇડ, હી દેટ ઇઝ હમ્બલ, જે વિનમ્ર છે, શેલ હેવ ગોટ ટુ બી હિઝ ગાઈડ, એવર શેલ હેવ ગોટ ટુ બી હિઝ ગાઈડ. ભગવાન એની રક્ષામાં જ રહે, ભગવાન એની સાથે જ રહે, ભગવાન એની પડખે જ રહે, જે નમ્ર છે ને. આવું છે, આ ગુરુ છે એમને એમ તો નમ્ર રહેવાય, કાંઈ ના હોય ને કરે શું, કોઈ પૂછતું જ ના હોય, પણ હોદ્દો હોય, મોટાઈ હોય, તે વખતે નમ્ર રહેવું ને એ શરીરનું કામ છે, મિયા ફસકોનું કામ નહીં. હા, તે વખતે જેમ પેલી ગાડી હોય, મર્સિડીઝ ગાડી કહે છે, એમાં પેલો કાંટો 200-250 માઇલની સ્પીડ સુધી હોય છે, બ્રેક પણ એટલી જ હોવી જોઈએ. ગાડી મર્સિડીઝ ગાડી હોય આપણને 250 માઇલ કે કિલોમીટર સ્પીડવાળી, બધી રીતે ખાલી બ્રેક જ ના હોય તો કોઈ ખરીદે ખરો? ગમે એ સસ્તી હોય એ વાત કરવાનું શું, બ્રેક ના હોય તો મોતને હવાલે જ થાય ને, જલ્દી થાય, જેટલી સ્પીડ વધારે એટલી જલ્દી ઉપર પહોંચે, ઉપર હા પોતાના સ્થાને નહીં. તો જે આ જીવનની અંદર આ એક મહાસંયમ છે, તો યોગી બાપાની વાત આપણે કરી હતી, જયંતિ યોગી જયંતિ આ ઉજવ્યું હતું, કે બાપા ભાવનગરમાં હતા ને ઓલા વરસાદ પડેલો નહીં 4-5 વર્ષથી, અને પછી ખૂબ તંગી હતી, ભાવનગર ખાલી કરવાની તૈયારી હતી, લોકો ત્યાંથી બીએ જવાની તૈયારીમાં હતા, અને યોગીયા પણ પધરામણી થઈ ભાવનગરમાં, અને ત્યાંના જે મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા એ લોકો બાપાને મહિમા જાણતા, તો બાપા પાસે આવ્યા, બાપાને પ્રાર્થના કરી, બાપા કે હાલો આપણે જઈએ ત્યાં ડેમ આગળ. બાપાએ પૂછ્યું ક્યાં સુધી ભરાવવું જોઈએ, એ બધા એમ કર્યું, તો સ્વામી એમ ફૂલ નાખ્યું, એટલે માર્ક ઉપર આમ કર્યું, જેનું માર્ક હોય ને, રાત્રે 12 ઇંચ વરસાદ પડ્યો, 12 ઇંચ બધું ભરી ગયું ડેમ. તો જે કહેવાનું શું કે જો વાપરતા ને ઐશ્વર્ય, મહાસંયમ, બ્રેક, જેમ મર્સી ગાડીની જેમ 250 કિલોમીટર બ્રેક એની કેટલી સોલિડ હોય, એર બ્રેક હોય, આ હોય, તે હેન્ડ બ્રેક હોય, બધું અંદર 4-4 પ્રકારની બ્રેક હોય નથી. તેમ યોગી આપા પ્રમુખ સ્વામી વાપરે ને તે ઐશ્વર્ય છે બધું, મહાસંયમ. આમ પેલું આપણે એમ કહે ને, આમ છૂટા દોર નહીં. આ થોડા વખત પહેલાં વરસાદ પડતો નહોતો, પ્રમુખ સ્વામી સંતો હરિભક્તો કે સાંઈ વરસાદ પાડો વરસાદ પાડો, આ બધું ત્રાસ થાય છે, સાંઈ કે આપ ધૂન કરો. એક સંત પેલા શું ધૂન કરો એમ, તમે પાસે છે છોડી દો ને ઐશ્વર્ય, અને તમને ના ફાવે તો અમને આપો ઐશ્વર્ય. હા આવું છે, એટલે આપણે તો પાર પાડી દઈએ. કઈ રીતે પાર પાડી છે, જેની સાથે આંટી હોય ને એના ખેતરમાં પાડીએ જ નહીં. હા, અને જ્યાં ના હોય જે સાથે બનતું હોય ત્યાં આપણે પાડીએ. આપણું બધું ખાતું બહુ અલગ છે, ભગવાનને પોસાય જ નહીં આપણને ઈશ્વર આપવાનું, જાણે ઊંધું છતું જ કરશે. પોતાના મનમાં છે દોષે રહિત પૂર્વગ્રહિત બધું અંદર, ખરો ચાન્સ છે એને ઐશ્વર્ય મળે ને એને આ બધું પોતાનું પૂર્વગ્રહ પાર પાડવાનો ખરો અવસર. એવું છે, નથી હોતો ઈશ્વર તો એ કરતા હોય છે, પૂર્વગ્રહ હોય આ બધું હોય તો લોકો આમ એકબીજાને પાડવાને મારવાને બધું ઝઘડવાનું બધું ધંધો ચાલુ જ હોય છે. બહુ અઘરું છે, જીવની અંદર સત્તા હોય ને, જો એકજણે કહું, ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ ઇટ્સ નોન યુઝ. સત્તાનો પાવરનો સારામાં સારો ઉપયોગ શું, કે એનો ઉપયોગ જ નહીં. ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ નોન યુઝ. જો અરે એને વાપરવા માટે તો બધા મેળવતા હોય સત્તા, હું કેમ મેળવે. તો જે આ સંત જો અહીં ક્યાં જુદા પડે છે, પ્રમુખ સાંઈ છે, યોગી આપા છે, આમ તો ઉપરથી તો આપણે ખાવા પીવાનું આપણું બધું એમનું સરખું, સુવાનું ઉઠવાનું બેસવાનું, શરીરમાં સ્વામી બાપાને ધોરાયા, ચોખઠા આવ્યા, પહેલાં બાયપાસ કર્યું, મોતિયા આવ્યા, બધું આપણા કરતાં વધારે બધું આવી ગયું બધું. પણ અહીંયા ઝપાટો જુદો વાગે, મનની સ્થિતિ એમની ને આપણીમાં જમીન આસમાનનો ફેર. એમનો પ્યોર ક્રિસ્ટલ વ્હાઈટ આમ મન છે, ને આપણું ઓલા હપસી હોય ને હપસી, અને એ પછી ગટરમાં ડૂબકી હોય ને બહાર નીકળે, અને જેવો દેખાય એવું આપણું મન છે. આ ઉપર ફોટો પડાવ ને તો બધા ભેગા થઈ જાય આમ, એટલે સામેના બે માથું કહે આમ પોતાનું માથું લાવે બાર ફોટો પડાવે. જો મનનો ફોટો પડાવે તો ભાગમ ભાગ થાય, ના ભાઈ બાબાનું પ્લીઝ પ્લીઝ પ્લીઝ, પાડતા જ નહીં ફોટા, જાણે છે બધું કેવું છે. જે અહીંયા સંતમાં ને આપણામાં આટલો ફેર પડે છે, એટલે આ યોગી બાપા ત્યાં કસણીમાં હમેશા રહેવાય, ત્યાં શરણમાં રહેવા ગુણ આપજો. શરણું સ્વીકારવું ખેલ નથી, આ અંદર કેટલી બધી શરતો છે, તારે શરણું તમે શરણમાં બેસી શકો છો. પણ મોટા પુરુષ દયારૂ છે, ગમે આવો તમે, લાયકાત હોય ના હોય આવો, એ બધું હું પાર પાડીશ, લાયકાત પણ તમને આપી દઈશ, તમને ઘડી નાખીશ, બધું થશે. એટલે સ્વામી ટૂંકમાં કહે છે કે શરણમાં રહેવા માટે કસણીમાંથી ખસતા નહીં. તો મોટા કસણી કરે, દૈહિક દેહમાં રોગ આવે, આમ આર્થિક મુશ્કેલી આવે, બીજું ત્રીજું આવે. જો ફરીવાર બે વસ્તુ છે એમાં ધ્યાન રાખવા જોઈ, હમણાં પૂજ્ય સાધુજી સાંઈ વાત કરી ને બધી વાત, એમાં તમારો વાંક હોય ને પછી કસણી ના ગણતા એને, એ કસોટી નથી સોટી છે. કસોટી તમારો વાંક ના હોય છતાંય તમને ભગવાન કસે, એ કસોટી કસે કસોટી. અને તમારો વાંક હોય ને તમે આઘા પાછા ઊંધા છતાં વર્તા હો, ઠેકાણું ના હોય, મોટા કેમ ના કરતા, એ સોટી, એ કસોટી નહીં. પરીક્ષા ને રિક્ષા, રિક્ષા ને પરીક્ષા, આગળ પગ કાઢીને આવે રિક્ષા થઈએ. એટલે એમાં પરીક્ષા ત્યાં જો પ્રિલીમાં પાસ થવું પડે ખબર છે, પછી SSC પેલા બોર્ડમાં ભલે, પહેલાં તો એક નાની પરીક્ષા હોય, પછી પેલી મોટી પરીક્ષા હોય. ઠેકાણું ના પરીક્ષા ક્યાંથી કરે, તમને દંડ છે, પરીક્ષા નથી, એવું છે. તો જ્યાં મોટા પુરુષ આપણને કહે તો શરણમાં રહેવાય એવા ગુણ આપજો, નથી દયા કરો, તમે કંઈક કરો, અમે તો જેવા છે એવા છે, રહેવાના છે. એટલે કીર્તન બોલે છે ને, આવા ને આવા રે રેજો, એ તો છે કે નથી, પણ આપણે તો એવા ને એવા છીએ, જરાય ફેર પડ્યો નથી, અને પડવાનોય નથી, પાળવાનાય નથી, કંઈ કરવાના જ નથી. તમે માથે જ પડ્યા છે તો ઠીક લાગે એમ કરો, અમે કાંઈ હલવાના જ નથી, તે ગમેલું કહો તે કરવાના જ નથી. એ જાણે છે, જાણે છે, છતાંય દયાનું પાર નથી. એટલે આપણને પોતાના શરણમાં રાખ્યા છે. ઓલા કૂતરું હોય ને, એની પગમાં એને આમ ચોટે, આમ માલિક હોય એના પગમાં કૂતરું આમ આમ આરોટે નામ આમ કરે, પણ એ કૂતરું આમ ગટરમાં બરાબર પલરીને આવ્યો હોય તમારા શરણમાં, તો કાઢો કે નહીં, પાસે આવા જ ના દો. આપણી દશા એ છે, એમના શરણ ગટરમાં ડૂબકી મારીને આવે છે શરણમાં, તો ગમેલું ધોવન તો એક ધોવાયું જ નથી. ધોઈને આપણે પોટા પર આગળ બે, અંદર જ છે બધું, રંગ જ કારો છે. એટલે ખપસી છે ને, 1960 અમે આફ્રિકા ગયા હતા, મોબાઈલે એક ત્યાં એક નાનું શહેર જેવું છે, ત્યાં એક કાર્યો તો નહાતો હતો સાબુથી ઘસ ઘસ કરીને, અમે 1.5 કલાક પધરાવી પાછા, તો ઘસ ઘસ કરી નાહ્યા કરે. એટલે સંતોએ પૂછ્યું કે શું કરે છે, વોટ આર યુ ડુઈંગ, આઈ વોન્ટ ટુ બીકમ વાઇટ. એને 7 જન્મારે ધોરો થવાનો છે. આપણે એવું છે, ગમેલું ધોઈ નાહી ધોઈ નાહે ને તો ગંદા ને ગંદા જ છે. તો મોટા પુરુષ ઓલો જેમ કૂતરો કાદોમાં કિચડમાં આરોટીને આવ્યો હોય, તોય ઓલો એનો માલિક એને બેસવા દે ચરણમાં ખોરામાં, એવી એવી દશા છે. આપણે એવા ગંદા, પણ એમની દયા પાર નથી. આવો આવો, બધું થશે, મારી પાસે આવ્યો ને બધું પાર પાડી દઈશ તમને, એમને શ્રદ્ધા છે. સ્વામી ના કહું કે માખીમાંથી સૂર્ય બનાવો છે, કીડીમાંથી સૂર્ય કેમ ના કહું? માખી કરતાં કીડી તો વધારે નાની છે, પણ કીડી છે ને ગંદી નથી હોતી, ચોખ્ખી હોય છે, અને માખી છે ગંદી હોય છે. અલ્પ તો છે પણ ગંદી પણ છે. એમ આપણને સ્વામી કહ્યું માખીમાંથી સૂર્ય બનાવવું છે. અલ્પ તો છીએ આપણે, સૂર્ય જેવા સમર્થ બનાવે છે, પણ માખી છો કે તમે ગંદા પણ છો, નાના તો છો અલ્પ છો પણ ગંદા પણ છો. પણ એમને સંકલ્પ કરો છે, બસ તમે મારી પાસે આવ્યા બસ, તો એટલું જ કરજો, મને છોડતા નહીં તમે, હું ગમે એમ કરું. પેલા ઓપરેશન કરે ને, ત્યારે તે વખતે ગુમડું હોય ને ફોડવાનું હોય તો બરાબર દુખાડવું પડે, 5 પરુ કાળા માટે દબાવીને કરવું પડે ને, તે વખતે તે હરખરે કે ભાઈ કરો તો કામ થઈ જાય. એટલે મોટા પુરુષ શરણે આપણે આવ્યા છે, હવે લાયકાત નથી, કોઈ નથી, પણ છતાંય એમને વર્ગી રહેજો, બસ છોડતા નહીં ગમે એવું થાય, એમના આશીર્વાદ ફળે કે ના ફળે છોડતા નહીં. એ આશીર્વાદ ફળે ના ફળે છે એમાં પણ કારણ છે. જો મેં બાપાના વાત કે ભાવનગર 12 ઇંચ વરસાદ પડી ગયો, શું આશીર્વાદ ના ફળે? પણ એ જુએ કે આશીર્વાદ ફળશે ને, આપણું કંઈક કામ થશે, તો સત્સંગમાં વિઘ્ન થશે. હા, જો સ્વામી ગુણાતન સ્વામી કહ્યું, રૂપાન સ્ત્રી જાજુ દ્રવ્ય ને સારી મેળી મળી, એ સત્સંગ માયાનું બંધન થયું, કેમ જેમાંથી જીવ નીકળે નહીં, માટે જેવું તેવું સાધન મળે તે ઠીક છે. જો આમાં આપણે દુઃખી કેમ થઈએ છીએ? અત્યારે 10 માળનું મકાન બાંધ્યું હોય બરાબર, 10 માળનું કોઈ તોડે ખરો? આજે જ વાસ્તુ થયું હોય 10 માળના મકાનનું, કોઈ તોડે ખરો એક કાંકરી એક લીટો ના પડવા દે, પણ કે ભાઈ નીચે તેલ છે તો તોડી નાખ તોડી નાખ તોડી નાખ. એટલે પણ આજે જ તોડી નાખ તો મૂરખ, નીચે દસ દસ બારના હજાર મકાન છે, આને લીધે અટકે છે ઓલા હજાર મકાન બહાર આવી શકતા નથી, તોડી નાખતો. એમ જો આ વાત સમજાય કે પ્રાપ્તિ શું છે, પછી આ લોકમાં આપણને જે કંઈ આપણું તોડતા હોય જોડતા હોય એ બધામાં એને આવો ભાવ રહે કે બહુ મોટી વસ્તુ આપવાના છે. આ લોકો શું તા ચણા મમરા, આટલું સરસ વસ્તુ આપવા બેઠા છે, આપવા માગે છે, પણ આપણે અહીં ચું ચું ચું ચું કરીએ છીએ. નાનું બાળક હોય હવે ચોકલેટ હાથમાં હોય, આપણે એને લઈને એ સરસ પેલી વીંટી પહેરાવી છે, આ હોય છોડે જ નહીં ચોકલેટ, એના જેવું છે આપણું. એટલે આટલું જો આપણે પહેલાંમાં પહેલું શરણમાં રહેવા માટે આટલું કરવાનું, તો મૂંઝાતા નહીં એમના શરણમાં, ગમે એમ કરે વિશ્વાસ રાખો. અરે ડૉક્ટરમાં વિશ્વાસ હોય છે આપણને, લઈ લખાઈ લેશે ડૉક્ટર, તો લખાવતા નથી આ ડૉક્ટર, લખાઈ લે કે તમારા જોખમે હું ઓપરેશન કરું છું, હા મારે કંઈ લેવા દેવા નહીં જે થાય, તો આપણે વિશ્વાસ રાખીને સોંપી દઈએ છીએ. એટલે જમ એને વિશ્વાસ રાખીને આ મૂકી દેતો, તો જો બધે વિશ્વાસ હોય છે અહીંયા જ વિશ્વાસ નથી હતો, કંઈક થાય તો ગભરી જઈએ, આવું કેમ આમ કેમ થયું, બાપા આમ સામર્થ્ય હશે કે નહીં, આમ ભાઈ બીજા આપણા જેવા મળે ને બીજા, હા ચૌદશિયા ભેગા મળે આપણે, એ શાક પુરાઈને બરાબર તમને ઠેકાણે જ પાડી દે, બરાબર સ્વાઈ મને આશરો આપ્યો ને કાંઈ થયું નહીં, હા કંઈ લાગતું નથી, લો આવું છે બધું. તો જે પહેલાં તો આ લોકોને કોઈ વસ્તુ જોઈતી જ એવું મનમાં થાય ને, એ શરણમાં રહેવું મુશ્કેલ છે, નિર્વાસનિક થવું પડે. આની કોઈ વસ્તુની ઈચ્છા નહીં, કોઈ પણ વસ્તુની ઈચ્છા, આવો ગુણ હોય. જ્યાં કીર્તન બોલીએ છીએ આપણે, તમારી મૂર્તિ વિના બીજું કંઈ આપશોમાં, લો અને છતાંય તરત જ કીર્તન બોલીને આને પત્ર લખે બાપાને, બાપા આ કામ કરી નાખો, આ કામ કરી નાખો, આ બધું આશીર્વાદ આપો, લો કીર્તન બોલે છે ને, આ શું છે આ બધું, આ ગડબડ ખાતું. તો જેવું એટલે આ મોટા મોટા શરણમાં રહેવા માટે એ બધું ગુણ એ પછી, પણ પહેલાં આ ગુણ હોવું જોઈએ, વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. બસ એમને પાસે આવ્યા છે કંઈક સારું થવાનું જ છે, બસ એટલું વિશ્વાસ રાખજો. જો મને બાયપાસ કર્યું ને, આમ 12 ઇંચનો કાપો મૂકી દો, છાતી તોડી નાખી, બે ભાગ કરી નાખ્યા, હા હવે છેલ્લું હાડકું જ આમ. આ તે વખતે આપણે વિચાર કે આવું આ તો બધું આ કઢંગી થઈ જાય, બધું આ છાતી બધું આમ કેવી થઈ જશે આમ, તો મારો બેમાંથી એક જીવનું અંદર હાર્ટનું કંઈક સારું કરવું હોય તો પછી આ ઉપરનું બગાડવું પડે થોડુંક. બેમાં પસંદગી તમારી છે, કયું બગાડવું, હાર્ટને બગાડવું કે ઉપરનું દેખાવ બગડે એ, તે વખતે આ વિચાર નથી કરતા. તેમાં જીવનું સુધરતું હોય ને આ દેહનું બગડતું હોય, એ આ વિચાર મનમાં રાખવો પડે. આનું કંઈ હોતું નથી, આ ઘણી વાર તો આપણી જ બધી ભૂલ હોય છે મોટે ભાગે, તો કસોટી ક્યાં નવરા છે કરવા માટે, ઠેકાણું ના આવ્યું, કંઈ વાંચ્યું જ ના આવ્યું, પ્રિલીમાં જ નપાસ થયું, પછી એસે પરીક્ષા આપે જ ક્યાંથી, એટલે ક્યાંથી પરીક્ષા બેસવા દે તમને. એટલે બધું ગોરખોર એક ના કરતા, આપણું બધું ગડબડ હોય ને પછી કસોટી માનીએ એવું ના રાખતા, હા કસોટીની લાયકાત હોવી જોઈએ એમને નથી કરતા. અને પછી છેમાંય પછી કીડીન કરને હાથ મણ, આ લોકો બેઠા છે કયા ધોરણમાં છે, છઠ્ઠામાં, હવે છઠ્ઠમાં છે, હવે એને પરીક્ષા વખતે એને SSC ના પેપર આપવામાં આવે પરીક્ષામાં, છઠ્ઠા ધોરણની પરીક્ષા પેપર આપવામાં આવે ને, આ મોટા પુરુષ આપણે જે ધોરણમાં છો તો એટલી જ કરે પરીક્ષા, વધારે ના કરે. એટલે આપણે પહેલાં તપાસવું કે આ પરીક્ષા છે કે રિક્ષા છે, તપાસ કરું. હા, પછી આગળ વાત બને. એટલે હવે જે હોય હવે તો, પણ આટલું જ આપણે કરી શકીએ શરણમાં રહેવા માટે, આટલું કે વિશ્વાસ બસ. અહીં આપણે બરાબર સાચે ઠેકાણે આવી ગયા છે, હવે હલતા નહીં, હવે બીજો કોઈ વિચાર કરતા નહીં, અહીંયા જ પાર પડવાનો વિચાર આવે. યોગી આપે અમે સાધુ થયા ને, પેલા ગુરુ મંત્ર આપે ને, તો ગુરુ મંત્ર સાંઈ શું કહે, આમાં રાખ, આમાં રાખ બધાને આ મંત્ર. અને કૃષ્ણ છે પેલી જે એ બધું મંત્ર નહીં, સ્વામી કહે આમાં રાખ થવાનું છે બસ, બીજું કાંઈ નહીં, છોડતા જ નહીં, આ ધારણ કર્યું છે પાર પડવાનું છે બસ. તો એમ આપણે આ શરણાગતિ સ્વીકારી છે, બીજી વાત નહીં, એક જ ઠેકાણે પાર પડી જવાનું, બીજો વિચાર જ નહીં કરવાનો. જ્યાં જો બ્રહ્મ મુક્તાન સ્વાઈ કહું, જ્યાં લગી દિલ ડગમગે નવ બ્રહ્મ પ્રકાશે રે, ભલા વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાષે, તેમ જ્યાં લગી દિલ ડગમગે નવ બ્રહ્મ પ્રકાશે રે. ભલું પાણી વહેતું હોય ને ખડખડ ખડખડ ખડમ, એમાં મોઢું દેખાય તો હા શું દેખાય, પણ તલાવમાં સ્થિર પાણી હોય તો બધું દેખાય. તો આપણે બોચાસન મંદિર છે ને, સામે તલાવ છે, તો સ્કૂલ બાજુ તમે જુઓ તો આખું મંદિર દેખાય છે, સ્થિર પાણી હોય ને આખું દેખાય. તેમ જો આપણે મનમાં ડગમગ ડગમગ છો કે આ સાચું હશે ખોટું હશે, પ્રમુખ સાહેબ કેવા હશે, શું છે કેમ છે, આવું સ્વામિનારાયણ સંભળાવ શું છે બધું, જ્યાં ડગમગ ડગમગ ત્યાં સુધી કાંઈ ના થાય, કોઈ કામ જ ના થાય. એકવાર દ્રઢ થઈ ગયું સાહેબ બરાબર છે પાક્કું છે, આમ આ બુદ્ધિનું કામ નથી બહુ, અને બુદ્ધિ ના આપે એવું નથી. જોજો હા, હા જો સાધુજીની સાથે બધી વાત કહી ને, બુદ્ધિ ના વાપરો તો પછી કંઈનું કંઈ થઈ જાય, એટલું એવું જોવાનું છે. પણ આ એકવાર આ પહોંચ્યા પછી આપણે જોયું આપણું મન કરું, પછી અંદર બુદ્ધિ લડાવવાની જરૂર નહીં. ફેથ ઇઝ એક્સટેન્શન ઓફ રીઝન, ફેથ છે ને તો રીઝનિંગ, એટલે જ્યાંથી તર્ક તારું કામ કરે અને પછી તર્ક બંધ થાય પછી બુદ્ધિ કામ ના કરે, એના પછી જે આવે છે એક્સટેન્શન, એ ફેથ, એ શ્રદ્ધા, હા વિશ્વાસ. તો ત્યાં સુધી આ બુદ્ધિ ચાલતી ત્યાં સુધી કરવાનું નાથી, અને પછી અમુક વસ્તુ તો ના સમજાય, પણ તે વખતે આમ પછી વિશ્વાસ શ્રદ્ધા રાખવાની વાત છે. પણ જ્યાં સુધી બુદ્ધિનું કામ પડે ને ત્યાં સુધી ચલાવવાની બુદ્ધિ. હા જો શાસ્ત્રી મહારાજ ભગજમાં ના કહું, ભગજ કહેતા અક્ષરની વાત કરી, આ વાત ક્યાંથી લાયા ભગતજીને, કહે છે મારા ગુરુ આવી વાત કંઈ કરી નથી. અને પછી બધી આ વાત આવે, પણ ટૂંકમાં કહેવાય કે ભગતજીએ ભગતજીને શાસ્ત્રી ઊભા રાખ્યા આ વાત. એટલે આપણે આમ જો નિષ્કોણ સાહી લખ્યું છે, મેળી ડાપણ ને ભોળાપણ રહીએ દાસના દાસ થઈને રે, ડાપણે કામનું નહીં, ભોળપણ પણ કામનું નહીં, બેની વચલે માર્ગ છે અને એમાં દાસના દાસ. આ રીતે જો આ સત્સંગ કરીએ ને, શરણમાં રહેવાય આપણે, એ નિરાતે પ્રશ્ન ન થાય. એ બાળક છે, એને માના ખોરામાં બેઠો છે બરાબર, એને કંઈ ચિંતા છે, એને એ નિર્ભય, એને કોઈ પ્રશ્ન જ નથી. હા એકદમ સલામતી જ, એને બીજો વિચાર જ નથી આવતો, એને એમ લાગે બસ સલામત છો, મારે કોઈ પ્રશ્ન જ નથી. આપણે એવી રીતે શરણાગતિ કરવી, મોટા પુરુષના એમાં એમને શરણમાં આવ્યા બસ છોડી દેવાનું બધું, અને એ કેમ વિચારવાનું, દ્રઢ વિશ્વાસ રાખવાનો, એ જે કરશે સારું જ કરશે. ડૉક્ટરનો વિશ્વાસ હોય છે, જેમ ચીરશે ને જેમ કાપા પાડે જેમ કંઈ બધું સારું જ કરશે, પછી આમાં કેમ નહીં. તો આપણે આ શરણની વાત છે એ જે ખાલી એક શાબ્દિક શબ્દ નથી, એ મને બધું ઘણું બધું શાસ્ત્ર સમાયેલું છે શરણની અંદર. જો કૃષ્ણ ભગવાન અર્જુનને વાત કરી, અર્જુને કેટલી બધી માથાકૂટ કરી, કેટલા પ્રશ્નો થયા, પણ છેવટે કૃષ્ણ ભગવાન બોલ્યા કે અર્જુનને કે બસ તું મારે શરણે આય, તું બધા મનના બધા માનેલા ધર્મ બધા મનના તુક્કા બધું મૂકી દે, હું કહું એમ કર, જા. એટલું કહ્યું કે આખું ગીતાનું સાર જ આ છે લો. એટલે આપણે પણ શરણું નાની વાત નથી. શ્રીજી મહારાજે પણ કહ્યું, મુક્તાન સ્વામી કહ્યું કે મહારાજ, કોઈ ભગવાનને રાજી કરે, અનંત સાધન કહીને રાજી કરે, અનંત સાધન કહીને રાજી કરે, અને એક બાજુ કોઈ એક જ સાધન કરે અને ભગવાન એટલા જ રાજી થાય, ઓલા અનંત સાધન કહીને જેટલા રાજી કર્યા હોય એવા એક જ સાધનથી કોઈ એટલા જ રાજી કરે, એવું કોઈ ઉપાય ખરો, એવું કોઈ સાધન કરું? મા કે ભગવાન દ્રઢાશ્રો લો, અનંત સાધન બરાબર થઈ ગયું. આ તો બહુ મોટી વાત છે, શરણાગતિ જે છે ને બહુ મોટી વાત છે. એટલે સ્વામી કહ્યું કે એવા ગુણ આપજો, તમે કસણીમાંથી ખસીએ નહીં, કસણી તમે કરો એમાં પાર પડીએ, અને તાર શરણ એવા ગુણ આપજો. સહજાનંદ સ્વામી મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 26મું. ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનીદીકને પાછા પાડવાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1879 ભાદરવા સુધી એકાદશીનો દિવસ રાત્રિના સમયે શ્રીજી મહારાજ શ્રી ગણરા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે નાચ કરવું, આપણે કરવું જ. જાણ બહાર થઈ જતું હોય, એમને ના ગમે એવું આપણી ક્રિયા થઈ જતી હોય, આપણને ખબર ના પડે થઈ જાય. પણ મહારાજે આ વાતમાં સાવધાન પણ રાખવાનું કહ્યું છે, જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનને તથા ભગવાનના ભક્ત જે ન ગમતું હોય

મોટું કામ છે ભગવાનને ભજવામાં. પોતાના સગાવાલા હોય પણ તોને તેને ત્યાગ કરો. આમ તો ત્યાગ થતું જ હોય છે, ના બને એટલે ત્યાગ કરે છે, પણ મહારાજની આજ્ઞાથી કરવું એ કેટલું ઉત્તમ છે. અને ભગવાનને ના ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય, તો તેને શત્રુની પેઠે ત્યાગ કરો. પોતાનો સ્વભાવ હોય જે ભગવાનને ના ગમે, ભગવાનને ગમે એવો સ્વભાવ હોય તો વાંધો નહીં, પણ ભગવાન ના ગમતું હોય એવો સ્વભાવ હોય એટલે ભગવાનને સંત શાસ્ત્રીમાં યોગી અભાવ પ્રમુખ સાહેબ મારે એ બધાને એ ના ગમતું હોય એ શત્રુને પેઠે ત્યાગ કરો. પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ના લીધો, કઈ કઈ હતી, અને દશરથ રાજાએ વરદાન આપી દીધો 14 વર્ષ બધું. સવારે તો કંઈક બીજું થઈ ગયું, સવારે રામચંદ્ર ભગવાનને ગાદી આપવાની હતી, એને બદલે વનવાસ 14 એટલે ભરતજીને ગાદી આપવાની હતી. પણ ભરતજીએ એક ગાદી ના લીધી અને રામચંદ્ર ભગવાન ચરણાને પધરાવી દીધું અને પોતે પણ બીજે ગામે રહેવા ગયા. ત્યાં નહીં, એકદમ જે કઈ કઈ ધાર્યું હતું એની સાવ જુદું થયું. કઈ કઈના મનમાં એવું હતું કે જો કૃષ્ણ અરે રામચંદ્ર ભગવાન રહેશે તો દખલ કરશે, એટલે 14 વર્ષ વનવાસ આપ્યું, સખત સજા. પણ ભરતજી તો કંઈ જુદી માટીના હતા, એને જુદો રંગ હતો, ખરેખર ભગવાનના ભક્ત હતા. અને પોતાના ભાઈને રામચંદ્ર ભગવાનને ભગવાન માનતા હતા, એ ભાઈ નતા માનતા, એટલે આવી રીતે વરદાન ઠેલી નાખ્યું અને પક્ષ ના લીધો કંઈ કંઈનો. અને જે બીજામાં હવે બીજી વાત મહારાજ કહે, અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ એ પોતામાં જ અવગુણ ભાસે. ભગવાનનો ભક્ત હોય, ના હોય તો કાંઈ નહીં, જેમ કરો એમ કરો. પણ ભગવાનના ભક્ત હોય, આપણે ભગવાનના ભક્ત કહેવાતા હોય તો સૌથી વિશેષ એ પોતામાં અવગુણ ભાસવીએ. આ તો બીજામાં અવગુણ ટચ ટચ ટચ કર્યા જ કરે છે. જેમ ખરેખરા ભગવાનના ભક્ત તમે એમ માનતા હો ભગવાનનો ભક્ત છો, તો સૌથી વિશેષ એ પોતામાં અવગુણ ભાસે એ રીતે વર્તવું જોઈએ. કેમ ના વર્તાય? જો ભગવાનની ઈચ્છા છે તો આપણે આ રીતે રહેવું જ જોઈએ. હવે ગમે એવું વેર ઝેર હોય બધું બાજુમાં મૂકીને ભગવાનને આપણા મનને ગમે એવું નહીં, મનને ગમે તો તમે વેર રાખો અને બધું અવગુણ અભાવ કરો. પણ જો ભગવાન

ભક્ત હોય ખરેખર તો એ પોતામાં સૌ પોતામાં સૌથી વિશેષ અવગુણ ભાષે સૌથી. એટલે આપણે બીજા સાથે વેર કરીએ છીએ ભગવાનના ભક્ત સાથે, અને જે બીજામાં અવગુણ જોઈએ અને પોતામાં ગુણ પલટે, અને બીજામાં અવગુણ જોઈએ બીજાને બધામાં અવગુણ જોતો ફરે અને પોતામાં ગુણ પલટે અને પોતામાં ગુણ પલટે હું તો સર્વથી શેષ છું, આમ છું તેમ છું, તો તે સત્સંગી છે તો પણ વિમુખ જેવો છે, અડધો વિમુખ છે. પોતામાં ગુણ પલટે એટલે મુક્તાન સ્વામી કહ્યું, સબ ગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ કો માન ના હોય. પોતામાં જે ગુણ હોય ને એ આપણને દેખાતું નથી પણ ખતરનાક છે, એ તમે જીવન બગાડે બધું બગાડે. એટલે પોતામાં ગુણ તો પરઠવું જ નહીં કે હું આવું છે આવું છે એવું નહીં. આપણે ન્યૂન છે, દાસના દાસ છે, એ રીતે રહેવું. અને બીજામાં ગુણ જોઈએ અને પોતામાં ગુણ પલટે તે તો સત્સંગી છે તો પણ અડધો વિમુખ છે. મહારાજે પોતે વાત કરી કે એ પોતામાં ગુણ પલટે એ અડધો વિમુખ છે. અડધો વિમુખ એટલે જતે દિવસે આખો વિમુખ થશે, અને અડધો સત્સંગી કહો તો જતે દિવસે પૂરો સત્સંગી થશે. અને અડધો વિમુખમાં આ જોખમ છે કે જતે દિવસે આખો વિમુખ થશે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા, હવે જો ભગવાન ભક્તિ આપણે ભક્તિ સંપ્રદાય છે, અને ધર્મ જ્ઞાન વૈરાગ અને મહાત્મ્ય સહિત ભક્તિ એ હોય તો એકાંતિક ભક્ત કહેવાય. તો ભક્તિ પ્રધાન છે એટલે મહારાજે પણ કહ્યું કે ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા, આત્મજ્ઞાન તથા વૈરાગ તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનો જ મુખ્યપણું રાખો. જો હવે આત્મજ્ઞાન અને વૈરાગ તથા એ તો કેટલા સારા ગુણ છે, રાખ્યા જેવા છે, પણ મહારાજ કહે જો ભક્તિમાં અંતરાયરૂપ હોય તો એને પણ પાછા પાડવું, અને કેવળ ભગવાનની ભક્તિનો જ પ્રધાનપણું રાખવું. અને જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનો જ મુખ્યપણું રાખવું. એ ભગવાનની ભક્તિ એટલે ભગવાન સાથે નાતો, ભગવાનની ભક્તિ એટલે ભગવાનમાં સંપૂર્ણ જોડાઈ ગયેલો હોય. તો એમાં આત્મજ્ઞાન કેટલા રૂઢા ગુણ છે તો પણ મારે પાછા પાડવા અને ભક્તિનું પ્રધાન પણ રાખવું. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા, આત્મજ્ઞાન તથા વૈરાગ તથા ધર્મથી જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનો જ મુખ્યપણું રાખવું. ત્યાં સારા ગુણો છે, આત્મજ્ઞાન વૈરાગ એ બધું, પણ તોય ભક્તિમાં અંતરાય કરતા હોય ત્યારે બાકી તો એ બધા ગુણો રાખવા જેવા છે. અને ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ ચારે હોય તો જ એકાંતિક ભક્ત કહેવાય, પણ અંતરાય કરતા હોય ત્યારે ભક્તિમાં અંતરાય કરતા હોય તો પાછા પાડવાની વાત છે. જો આપણે
પર મહારાજ જવાના હતા સીધા, પણ વચ્ચે ડડુસર ગામ આવ્યું તો મહારાજે ચિઠ્ઠી સમાચાર મોકલાય, અમે ત્યાં જમીને આગળ જઈશું. તો મહારાજે મહારાજ આવ્યા અને બધા જમ્યા, બધું કર્યું. અને તે વખતે ગલુજીના મધર ઓફ થઈ ગયેલા, અને એ તો આભળ શેઠ કહેવાય, બીજા હોય તો ના જ પાડી દે. મહારાજ મારા માતુશ્રી ધામમાં ગયા છે એટલે તમે જમવાને બીજે રાખો એવું કહી દે. પણ ગલુજીએ રાખ્યા, અને પછી બીજા બધા કોઈને વાત કરી નહીં અને ખાનગી રાખી. પણ મહારાજને જમાડ્યા, કેમ મહારાજ ફરી વાર હતા આવવાના જ નહોતા, ક્યારે આવવાના. તો મહારાજને જમાડ્યા. પણ આ બધી વિધિ, તમારી ધાર્મિક વિધિને આ બધું બાજુમાં મૂકીને મહારાજને જમાડ્યા. પછી મહારાજે કહ્યું, નીકળતા કે મારે ગલુજી ઓલું તમારે કામ છે એ કરી નાખો. મહારાજ કે બીજું શું, મુક્તાન થઈ કે મહારાજ બીજું શું કામ છે, આ તમે જમાડાય તો મોટી મોટું કામ છે. મહારાજ કે ગલુજીને પૂછો શું કામ હતું. તો મહારાજે કહ્યું કે મારા માતુશ્રી ધામમાં ગયા એટલે આભળ છેઠ હોય અપશુકન કહે એને જમાય જમાડાય નહીં. મુક્તાન સો ડગાઈ ગયા, હો આવું કર્યું. પણ જો બીજા હોય તો વિધિ ઉપર જાત. પણ મારા એ ભક્તિનું પ્રધાન પણ હતું એટલે એ ભક્તિ રાખી અને બીજું બધું ત્યાગ કરી. અને તે જો અંતરાય કરતા હોય તો તેને પાછા પાડીને ભગવાનની ભક્તિનો જ મુખ્યપણું રાખવું. અને જો ભક્તિને વિશે સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે, સહાયરૂપ તો એ તો રાખવાનું છે. સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે. અને જો ભક્તિને સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે. થોડી ટેકો આપ. પણ મૂળ તો એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. ભગવાન ભગવાનની ભક્તિ ગમે એમ કહીને રાખી, એટલે ભક્તિ એટલે ભગવાન સાથે જોડાણ, ભગવાનની રુચિ મહારાજની મરજી એ પ્રમાણે હોય એ ભક્તિ કહેવાય. અને જો ભક્તિને વિશે સારું થતા હોય તો તે ઠીક છે એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. આ રીતે એટલે ભક્તિ અંતર રાખી અને એને આંચ ના આવે એ રીતે વર્તું. અને જેને બીજાનો ગુણ આવે ને પોતામાં ગુણ પલટે, અને જેને બીજાનો અવગુણ આવે. મારા તો અવગુણ એટલી મોટી ચોકડી મૂકી, જ્યાં જ્યાં હોય બધે બધે અવગુણ, તો મારા જરાય ગમતું નથી. આપણે એક બીજાનો અવગુણ લઈએ એ મારે જરાય ગમતું નથી. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પલટે, પછી પોતામાં ગુણ પલટે. બીજાનો અવગુણ આવે તો ઠીક છે, પણ પોતામાં ગુણ પલટે કે હું તો બધાથી અધિક છું, પોતામાં ગુણ પલટે. તે તો ગમે તેવો મોટો હોય, ગમે તેવો મોટો હોય, વ્યવહારે ભક્તિએ ગમે રીતે મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જો આ એટલું સમજવાનું છે.
આપણો ભક્તિ સંપ્રદાય છે, ભક્તિનું પ્રધાન પર્વ રાખવું. અને ભક્તિ એટલે ભગવાનની મરજી, રુચિ, ઈચ્છા પ્રમાણે રહેવું, એ ભગવાનની મરજી છે. માટે ભગવાનનું ભક્ત ત્યાં તો સર્વે સત્સંગીનો ગુણ જ લો, એક બેનો નહીં, સર્વે સત્સંગીનો ગુણ લો. પક્ષપાત નહીં કરણ, 15 જણનો ગુણ લે અને બીજાનો અવગુણ લે, એવું બાદ બાકીનો હિસાબ કિતાબ અહીં નથી. મારે કે સર્વે હરિભક્તો, માટે ભગવાનનો ભક્ત હોય તે તો સર્વે સત્સંગીનો ગુણ લેવો. સર્વે સત્સંગી, તમે તમારી સાથે ફાવે ના ફાવે તો એનો ગુણ લેવો. અવગુણ લેવાય તો બધી વાત વધીને વિકસે ને બધું મોટું વિઘ્ન આવ્યા કરે. માટે તમારો વિરોધી હોય તો પણ ગુણ લેવો. એમ તો ભગવાનને તો ભજે છે, કોઈ પણ રીતે કોઈ પણ રીતે એનો ગુણ લેવો તો આપણી સલામતી રહેશે. એ રીતે સમજતો હોય એને, માટે ભગવાનનો ભક્ત હોય તે તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો, અને પોતાનો તો અવગુણ જ લેવો. અને પોતાનો તો અવગુણ જ લેવો, પોતાના ગુણમાં ને એને મોટું વિઘ્ન આવે. એ રીતે સમજતો એને, અને આવી રીતે સમજણ હોય અને એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસ વૃદ્ધિ પામતો જાય, સત્સંગમાં આગળ ને આગળ વધતો જાય. થોડી બુદ્ધિ હોય તોય પણ, અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય. આપણે આ દેખાતું નથી આ બધો આ વિઘ્નો. અને પણ સત્સંગ જે પ્રધાન હોય એને આ બધું સમજાય કે આ શું ચાલી રહ્યું છે. બીજાને તો બધું ગોરખોર એક જ ચાલતું હોય, પણ આપણે સત્સંગી છે, સત્સંગી આગળ વધવું છે આગળ, તો આ રીતે મહારાજે જે એક વાત કરી એ રીતે રહેવું જોઈએ. અને તેનો જાજી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય, અને અંતે જાતા નિશ્ચય વિમુખ થાય. નિશ્ચય અંતે નિશ્ચય હોય તો જે અવરું સવરું ના કરવું, હસી દે સીધું બધાનો ગુણ લેવો, આપણે એ સલામતી. તેમાં જે સવરું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે. અતિશય હેત નહીં, અતિશય હેત થાય છે. વાક વગર આપણે ભગવાનને સંત ટોકે હળે, આપણે ટોકતા જ નથી, વખાણે છે, હાથમાં રાખે છે. આપણે ટોકે જરાક ખબર પડે પ્રમુખ સ્વામી કોણ અને યોગી બાપા કોણ એવું મનમાં થઈ જાય, પણ આપણને વખાણ્યા જ કરે છે, અત્યાર રાખે છે, તો આપણે નભ્યા છે, ટક્યા છે. પણ આ વિચારી લેવું કે આગળ વધવું છે તો શું કરો, આ મહારાજે જે વાત કરી એ કરો. ધન ભગવાનની પણ રીત છે, જેને શિખામણની વાત કહે ને સવરું લે તો તે ઉપર હેત થાય છે. ગમે ભગવાને સંતને છોડવા જ નહીં, ટૂંકમાં અવરું સવરું કે આપણે ટોકે વળે પણ તોય ગુણ લેવું કે મારા સારા માટે છે. એ રીતે ગુણ લીધે રાખે તો ભલું થાય. સત્સંગમાં ન ભાઈ અને આગળ આગળ આગળ આગળ રાખવું બધા ઇતિ વચનામૃતમ. એ રીતે મધ્યનું 26મું વચનામૃત થયું.

0: મોક્ષાઈ મહારાજ સામે દ્રષ્ટિ કરવી જોઈએ તો આ વિષય પર આપણને પૂજ્ય પરમ ચિંતન સ્વામી ખૂબ જ સુંદર લાભ આપશે. તેમનો વિષય છે કિશોરોનો આદર્શ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ.
1: પ્રવચન શરૂ કરીએ પહેલા બધા ઊંચું જોઈ લે, વચ્ચેની ગેપ છે પૂરી દે. ગેપ વાળા ક્યાં ગયા? આડી ઉભી લાઈન જોઈ લે.

લખવાનું ઊંઘવાનું પૂરું થયું તો ઊંચું જોવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રવચનનો વિષય છે કિશોરોનો આદર્શ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, તો આપણે કેમ એક સારા આદર્શની જરૂર પડે છે? અને કદાચ એ સારો આદર્શ જો આપણે આપણા જીવનની અંદર ન રાખ્યો હોય તો કિશોર અવસ્થા છે એ કેવી છે? તો એક પુસ્તક છે, એનું નામ છે જોનાથન લિવિંગસ્ટન સિગલ. આ પુસ્તકની અંદર એક દરિયાઈ પંખી જોનાથનની વાત કરેલી છે કે દરિયાઈ જે સિગલ પંખી છે, દરિયા કિનારાથી 50-60 ફૂટ ઉડવાનું, માછલા પકડવાના અને જીવન પૂરું કરવાનું, સદીઓથી પેઢીઓથી પરંપરાથી આ જ રીતેનું જીવન હતું. એક જોનાથન નામનું પક્ષી એના મનની અંદર થયું કે બસ આ જ જીવન જીવવાનું, જીવનની અંદર ફક્ત 50 ફૂટ જેટલું ઉડીને માછલા પકડીને જીવન પૂરું કરી દેવાનું, કંઈ મેળવવાનું જ નહીં. એટલે એના મનની અંદર એક સંકલ્પ થયો કે આપણે પણ કંઈક કરવું છે. એણે મહેનત શરૂ કરી. એટલે એના જે બીજા બધા સાથીદાર મિત્રો હોય એને કે એક દોસ્ત મુખ સુકમ માથાકૂટ કરે છે, આપણા આખા ગામની અંદરથી કોઈએ 50 ફૂટ વધારે ઉડવાની તૈયારી અથવા તો મહેનત કરી છે? સુકમ લઈ માંડ્યો છે, બેસને બધાની જોડે રમો કૂદો માછલા પકડો, એક્સ્ટ્રા મહેનત શું કામ કરે છે? છતાં રાત્રે મહેનત કરે, પડે છોલાય વાગે, એની માં કે બેટા સુકામાં બીજા છોકરાની જેમ તને કરતા શું વાંધો આવે છે? આ લોકો ક્યાં મહેનત કરે છે? રાત્રે બધા સુઈ જાય છે, કોઈ નવું કરવાની ઈચ્છા નથી, તું કરે છે, પછડાય છે, વાગે છે, તો બધાની જેમ તું જીવ ને. પેલો કે નહીં, મારે કંઈક જુદું બનવું છે. એની માએ કહ્યું કે જો અંધારાની અંદર આપણે ઉડી શકીએ એમ હોઈએ તો ઘોવડ જેવી આંખો આપી હોય તો તારી આંખ સામે જો ઘોવડ જેવી આંખો છે કે ના, કે ઊંચું અને દૂર ઉડવું હોય તો આપણને બાજ પક્ષી જેવી પાંખો આપી હોય ટૂંકી, તારી પાસે એવી છે? એનો અર્થ એ થયો કે આપણે ઉપર ઉડી નહીં શકીએ, દૂર જઈ નહીં શકીએ, અંધારામાં કોઈ કામ કરી ન શકાય, સમજ. અને સામાન્ય જીવન જીવતા તને વાંધો શું આવે છે? જોનાથન કે ના. અને પછી એને પ્રયત્ન ધીમે ધીમે ઉડવાનો કરતો કરતો આગળ વધતા વધતા 100 ફૂટ 200 ફૂટ 1000 ફૂટ 2000 ફૂટ 5000 ફૂટ સુધી આગળ વધે છે. અને એ વખતે એની અંદર રહેલી જે ક્ષમતા એને ખબર પડે છે અને એ જગ્યા ઉપર લેખક આ વાક્ય મૂકે છે, ઇફ યુ થિંક યુ કેન, જો તમે વિચાર કરશો તો તમે કંઈક કરી શકશો. કેટલું કરી શકશો? ધ સ્કાય ઇઝ લિમિટ. તમારી લિમિટ કેટલી છે? સ્કાય, આકાશ એ તમારી લિમિટ છે. તમારી પાસે અત્યારે પાંખો નથી, થોટ્સ કેન ગીવ યુ વિંગ્સ, વિચાર છે તમને પાંખો આપશે. અને જીવનની અંદર જેને જેને વિચારો કર્યા છે બધાને વિચારે પાંખો આપેલી છે. થોટ્સ કેન ગીવ યુ વિંગ્સ, ધ સ્કાય ઇઝ લિમિટ. તો તમારી અંદર એટલી શક્તિ પડેલી છે, પરંતુ જો જીવનની અંદર તમે આદર્શ નક્કી કરવાની અંદર, કઈ જગ્યાએ પહોંચવું છે તમારું રોલ મોડેલ નક્કી કરવાની અંદર થાપ ખાધી, તો આ શક્તિ ખોટી જગ્યાએ વપરાઈ જશે. ફાધર વાલેસે સમાજ ઘડતર પુસ્તકની અંદર એક કિશોરને અનુલક્ષીને વાત લખેલી છે કે છોકરો જ્યારે નાનો હતો ત્યારે એને જોઈને ગામની અંદર બધા કહેતા કે આ મોટો થઈને કંઈક કરી બતાવશે. એટલી બધી એની અંદર ક્ષમતા લોકોને દેખાતી હતી. એના મનમાં હતું કે આ છોકરો છે મોટો થશે તો કંઈક કરી બતાવશે. પછી મોટો થયો, તમારી ઉંમરનો અંદર થયો, ત્યારે બધા એના કહેતા કે આ જો કંઈક નક્કી કરે, જો કંઈક ધારશે તો ચોક્કસ દુનિયાની અંદર અસાધારણ વ્યક્તિત્વ ઊભું કરશે, એવું લોકોને હતું. ધીમે ધીમે ધીમે કરતા એ મોટો થયો. જ્યારે 45-50 વર્ષની ઉંમરે ઘેર ઘેર ઠોબા ખાતો, રખડતો હતો, ભીખ માંગતો હતો, તો એના માટે કહેતા હતા આણે જો કંઈક નક્કી કર્યું હોત ને તો કંઈક ચોક્કસ કરી બતાવત. પણ પછી 50-55 વર્ષની ઉંમરે નિરાશા સિવાય કંઈ જ હોતું નથી.
એમ આપણી અંદર આપણે જયારે નાના હતા ને ત્યારે તમારા માતા પિતા શિક્ષકો કે સંતો ઘણા બધાને જોઈને અનુમાન કરતા કે છોકરો બહુ જ સારો છે, અભ્યાસ અને સત્સંગની અંદર ચોક્કસ કંઈક કરી બતાવશે. પણ એ સમયગાળો તો જતો રહે કે આપણે કંઈ કરી બતાવ્યું નહીં. હવે એ પોઝિશનની અંદર તમે વર્તમાનમાં આવી ગયા છો. કયું હવે આ જો કોઈક નક્કી કરશે ને પોતાની શક્તિ યોગ્ય દિશાની અંદર વાપરશે તો ચોક્કસ કંઈક કરી બતાવશે. હવે એ તમારા હાથમાં છે. જો નહીં કરે તો પછી વડીલો છે 15 વર્ષ પછી કહેશે કે આને નક્કી કર્યું હોત ને તો કોઈક સારી જગ્યા ઉપર સારી પોસ્ટ ઉપર સારી નોકરી કરતા હોત, પણ એને કંઈ નક્કી નથી કર્યું, શક્તિને યોગ્ય દિશામાં વાપરી નથી એટલે અહીંયા છે. તમારે ત્રણમાંથી હવે કયું કરવું છે? ત્રીજું ને. તમારા માટે કયું બોલે તો તમને ગમશે? ત્રીજું. તો પેલું ગયું ને ત્રીજું નથી ગમતું તો હવે બીજું રહ્યું છે. તમે ધારો, શક્તિને યોગ્ય દિશામાં વાપરો તો થાય. એના માટે જીવનની અંદર એક આદર્શ જોઈતા હોય છે. દરેક ક્ષેત્રની અંદર એવું બનતું હોય છે. એજી કૃષ્ણમૂર્તિ કરીને ભારતના એક બહુ જ મોટા અને પ્રખ્યાત એડવર્ટાઇઝિંગ કંપનીના ચેરમેન છે. કદાચ કોકને ખબર હોય તો મુદ્રા એડવર્ટાઇઝિંગ કંપની જે ટીવીમાં એડ આવે છે, ઇન્ડિયાની 3જા નંબરની આ કંપની છે. એને પોતે એક પુસ્તક લખેલું છે. પુસ્તકનું નામ છે ધીરુભાઈઝમ, ધીરુભાઈ અંબાણી. એના નામ ઉપર જેમ હિન્દુઇઝમ છે એને નવો શબ્દ ધીરુભાઈ માટે આપ્યો, એટલે એના પ્રત્યે ગૌરવ છે. ધીરુભાઈઝમ આ પુસ્તકની અંદર એને છેલ્લા 2 પાનાની અંદર એવું લખેલું છે કે હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજુ છું, કારણ કે ધીરુભાઈ જેવી વ્યક્તિને મેં આદર્શ સામે રાખી અને એના જેવું મેં ધંધાની અંદર કરવાનો પ્રયત્ન કર્યો તો 10 જ વર્ષની અંદર 0માંથી ખૂબ ઊંચાઈ સુધી હું પહોંચી શક્યો. તો એજી કૃષ્ણમૂર્તિ હંમેશા પોતાના આદર્શ તરીકે ધીરુભાઈને રાખતા કે કેવી રીતે ધંધો કરવો. જ્યારે કે તકલીફ પડે તો વિચાર કરતા કે આ પરિસ્થિતિમાં ધીરુભાઈ કેવી રીતે કામ કરતા હતા, અને એના બધા પ્રસંગો પણ આ પુસ્તકની અંદર એને લખ્યા છે. તો ધંધાની અંદર એજે કૃષ્ણમૂર્તિ જેવી વ્યક્તિ પણ ધીરુભાઈ જેવા ધંધામાં આગળ વધેલી વ્યક્તિને પોતાનો આદર્શ માને છે. અમેરિકાના પ્રેસિડેન્ટ પૂર્વ રૂઝવેલ્ટ, આ રૂઝવેલ્ટ સાહેબ છે, પોતાની ઓફિસની અંદર હંમેશા લિંકનનો ફોટો રાખતા. એ પણ એમની પહેલાના અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. અને જ્યારે એમને પૂછવામાં આવતું કે તમે લિંકનનો ફોટો કેમ રાખો છો, ત્યારે પોતા કહેતા કે લિંકન એ મારો આઇકોન છે, મને જ્યારે કોઈ પણ તકલીફ પડે, રસ્તો સૂજે નહીં, એ વખતે હું લિંકનના ફોટા સામે જોઉં અને વિચાર કરું કે મારી જગ્યા ઉપર અબ્રાહમ લિંકન હોત તો એ શું કરત, કેવી રીતના દેશનું સંચાલન કરત, કેવી રીતના મુશ્કેલીમાંથી રસ્તો કાઢત, એ મારો આદર્શ છે અને એના પ્રમાણે હું જીવન જીવવાનો પ્રયત્ન કરું છું. તો રૂઝવેલ્ટ પણ એક સારા પ્રેસિડેન્ટ લિંકનની કક્ષાના બની શક્યા. તો દરેક વ્યક્તિના એક આદર્શ હોય છે. તમે સ્કૂલની અંદર કે કોલેજની અંદર જુઓ, અથવા આપણા મનની અંદર પણ એક આદર્શ નક્કી આપણે કરેલો હોય છે. પણ આદર્શ કેવો હોવો જોઈએ એ બહુ મહત્વનું છે. તમે જેને તમારું રોલ મોડેલ સ્વીકારી લો છો એ કેવું છે? આજે આપણી સભાઓની અંદર અને બહાર એક સ્કૂલની અંદર જવાનું થયું ત્યારે પૂછ્યું કે તમારું રોલ મોડેલ કયું છે. છોકરાઓ બધા બેઠા હતા, એમને કહ્યું, કોકે કહ્યું કે મારું રોલ મોડેલ આમ સચિન છે, કોકે કહ્યું કે મારું મોદી છે, કે મોદી જેમ બોલે છે, ફાકડું બોલતો હોય અને એકદમ કોન્ફિડન્સથી પ્રવચનો આપતો હોય. તો કે મારું રોલ મોડેલ, કોઈ કે મારું રોલ મોડેલ આમ ફિલ્મ સ્ટાર છે, તો એ પણ હોઈ શકે. કોઈ સ્પોર્ટ્સની અંદર સારો હોય તો એ પણ તમારું હોઈ શકે. કોઈને બહુ જ બિઝનેસ માઇન્ડ હોય તો કે ધીરુભાઈ છે અથવા તો લક્ષ્મી મિત્તલ છે. તો આ બધી વ્યક્તિ પણ આપણા રોલ મોડેલ હોઈ શકે. અથવા આપણને કોઈ ક્ષેત્રની અંદર કોમ્પ્યુટરમાં, આઈટીમાં કે કોઈ પણ જગ્યાએ તો ત્યાં વધેલી વ્યક્તિ પણ આપણું રોલ મોડેલ હોઈ શકે. તમે તમારું નક્કી કરી નાખો કયું છે. તો આપણા મનની અંદર પણ કંઈક છે, પણ નક્કી કરતા પહેલા થોડા વિચાર કરીને પછી કરજો. આપણે જે નક્કી કરીએ છીએ અથવા આપણે સત્સંગમાં થોડું સમજ્યા છીએ, દુનિયાની અંદર તમારા મિત્રો જેને રોલ મોડેલ તરીકે સ્વીકારી એને જોઈને પોતાનું જીવન જીવે છે, પણ એ વ્યક્તિ, એ રોલ મોડેલ સાચું છે? રોલ મોડેલ હંમેશા એવું હોવું જોઈએ કે જે સ્થિર હોય અને પરમેનન્ટ હોય, હંમેશા આગળ રહી જતું હોય. 7 Habits of Highly Effective People બુકની અંદર સ્ટીફન કોવી એક વાત લખેલી છે. એક દરિયાઈ જહાજ જતું હતું અને દરિયાની અંદર લશ્કરનું
એટલે લશ્કરનું જહાજ એકદમ સ્પીડની અંદર જતું હતું અને દૂર એને એક લાઇટ જોઈ કે કોક રસ્તાની અંદર બીજું એક જહાજ ઉભું છે, એટલે અહીંયાથી એને મેસેજ આપ્યો કે તમે રસ્તામાંથી બદલાઈ જાઓ, અમારું જહાજ આ જ રસ્તા ઉપર આ જ જગ્યાએથી પસાર થશે તો તમે રસ્તામાંથી ખસો. પેલા કહ્યું કે હું નહીં ખસું, તું ખસ. એટલે પેલો એકદમ ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે આ લડાયક જહાજ છે, યુદ્ધનું જહાજ છે, તને કહેવામાં આવે છે કે તમે રસ્તો બદલી નાખો. સામેથી પેલા કહ્યું કે અમે નહીં બદલીએ, તમે બદલો. એટલે પછી એના કેપ્ટનને કહ્યું, કેપ્ટન ઉપર આવ્યો અને એને મેસેજ આપ્યો કે હું આ જહાજનો કેપ્ટન બોલું છું અને બાય ઓર્ડર તને કહેવામાં આવે છે કે તું તારો રસ્તો છે, તારું જહાજ છે એની દિશા બદલી નાખ, અમારું આ જ દિશાની અંદરથી આવે છે, એટલે મહેરબાની કરીને જો તારે જીવતું રહેવું હોય તો તું રસ્તો બદલ. ત્યારે પેલી બાજુથી કહ્યું કે હું નહીં બદલું, તમે બદલો. એમ કરીને પેલી બાજુના જહાજવાળાએ ત્યાંથી લાઇટ ઉપરથી એક મેસેજ આવ્યો અને આ ગુસ્સામાં જે જહાજ હતું યુદ્ધનું લડાયક એને પોતાનો રસ્તો બદલી નાખ્યો. કેમ? તો સ્ટીફન કોવે લખ્યું છે કે પેલી બાજુથી મેસેજ આવ્યો કે હું રસ્તો નહીં બદલું, તું બદલ, કારણ કે હું દીવાદાંડી છું. દીવાદાંડી કોઈ દિવસ પોતાના રસ્તા બદલતા નથી હોતા. એને સિદ્ધાંત કહેવામાં આવે છે, જે પરમેનન્ટ હોય છે. એને જોઈને લોકો પોતાની દિશાઓ નક્કી કરતા હોય છે. એમ તમારો રોલ મોડેલ દીવાદાંડી જેવું હોય છે કે જે કોઈ દિવસ કોઈ એને બદલી ન શકે, કોઈ એને તોડી ન શકે, કોઈ કોઈ સંજોગોની અંદર પોતાને અનુરૂપ જેને નમાવી ન શકે એવું રોલ મોડેલ હોય તો કામ થાય. ધારો કે તમે કોઈ ફિલ્મ સ્ટારને રોલ મોડેલ તરીકે, એક્ટરને અમિતાભ બચ્ચનને લીધો, ઘણા બધાના હોય છે, એના ફોટા પણ રાખતા હોય છે. ધારો કે અમિતાભ બચ્ચનને લીધો, પણ આ રોલ મોડેલ સાચું ખરું? આને સ્કિલ કહેવાય, ખ્યાલ આવ્યો ને? આને પર્સનાલિટી એથિક્સ કહેવાય, સ્કિલ છે. ધારો કે અમિતાભ બચ્ચન માંથી તમે એક્ટર છે, એક્ટિંગ છે કાઢી લો, તો એની કિંમત દુનિયામાં કેટલી? એની ઉંમર થયા પછી જ્યારે કંઈ જ કામ નહીં કરી શકે ત્યારે સ્કિલ જ્યારે વ્યક્તિમાંથી કાઢી લેવામાં આવે છે ત્યારે રોલ મોડેલની કિંમત કેટલી બને છે? સચિન તેંડુલકર આપણે ગઈકાલે જોયું, ધારો કે રોલ મોડેલ સચિન તેંડુલકરની અંદર હજી થોડું થોડું હવે એની સ્પીડ ઘટી છે. 10 વર્ષ પછી સચિનમાંથી જ્યારે ક્રિકેટ ખેંચાઈ જશે ત્યારે સચિનની કિંમત કેટલી? જો દિવસે ને દિવસે યુવરાજ ક્યારે આવી જાય ખબર પડતી નથી, આ ક્યારે આવી જાય, ધોની ક્યારે આવી જાય, રોજ માણસો બદલાય છે. કેમ? કારણ કે સ્કિલ છે. જ્યાં સુધી સ્કિલ હોય ત્યાં સુધી લોકો નમે છે. સ્કિલ ગયા પછી તો દુનિયાની અંદર આપણે જેને રોલ મોડેલ માનીએ છીએ, કોઈનો ફેસ સારો હોય, આ સારો હોય, આપણે એમ કે નહીં આ બહુ જ સારો છે, એની અંદરથી તમે ખેંચી લો તો એની કિંમત કેટલી? એકવાર શાંતિથી ઘેર જઈને વિચાર કરજો. તો તમારો આદર્શ તમે નક્કી કરો પેલા, જોજો કે એની અંદર ફક્ત સ્કિલ નથી ને, ફક્ત આવડત જ નથી ને, આ લોકની જ કોઈ વસ્તુ નથી ને. જો એ હશે તો તમે પરમેનન્ટ આગળ નહીં વધી શકો. આ કેવું છે, એની ઊંચાઈ પરમેનન્ટ નથી. તમે ઘરની અંદર ઘણીવાર તમારા ભાગ્ય પણ આ કામ આવ્યું હશે કે ગેસ ઉપર તમે દૂધની તપેલી હશે અને દૂધની તપેલીને ગેસ ઉપર ચડાયા પછી એને ગરમ કરવાનું તમારા મધારે કહ્યું હશે અને તમે ગેસને ઉપર ચડાવ્યું હશે દૂધ, લગભગ 3 ઇંચ જેટલું દૂધ કે 4 ઇંચ જેટલું દૂધ હોય અને થોડી વાર થાય દૂધ ગરમ થાય એટલે 10 ઇંચની તપેલી હોય મોટી, તો તપેલીનું લેવલમાં આવી જાય, જો પકડો નહીં તો બહાર નીકળી જાય. પણ તપેલીના લેવલમાં આવેલું 4 ઇંચમાંથી 6 ઇંચ વજેલું દૂધ એ દૂધની સાચી ઊંચાઈ ખરી? એની સાચી ઊંચાઈ કહેવાય? એને ગેસ ઉપરથી ઉતારશો એટલે પાછું બેસી જશે? એમ દુનિયાની અંદર આપણે જેને માનીએ છીએ ને આ ઊંચાઈ છે એ ઉભરા જેવું છે. ઉભરો કોઈ દિવસ સાચી ઊંચાઈ નથી હોતું. એ જો તમે ઓળખી શકશો તો જ કામ થાય. આપણે જેને દૂરથી સારું લાગતું હોય, સવારે પણ કહ્યું હતું, પણ એ થૂકનો લોંધો હોઈ શકે. એટલા માટે આપણે આદર્શ છે હંમેશા સારો પસંદ કરવો જોઈએ. એમાં પણ કિશોર અવસ્થા છે એટલે આપણા મનમાં એમ કે કંઈક કરી બતાવવું છે. આપણી પર્સનાલિટી, લોકો આપણને યાદ કરે, બધી વસ્તુ હશે, પણ એની અંદર પણ તમારે જો સારું થવું હોય તો તમારી પાસે બંને વસ્તુ બેલેન્સની અંદર જોઈશે. આપણે નથી કહેતા, સ્ટીફન કોવી જેને 7 હેબિટ્સ લખેલી છે, દુનિયાના 300 શહેરોની અંદર જેના ક્લાસ ચાલે છે અને જેના સેમિનાર્સની અંદર લગભગ લાખો રૂપિયાની ફી આપી આપીને કંપનીના માલિકો એને બોલાવતા હોય છે, Fortune 500 અમેરિકાની જે કંપની છે એના લગભગ 70% અને Fortune 100 કંપનીના લગભગ 73% એમ્પ્લોઈઝ અને એક્ઝિક્યુટિવ્સ આના સેમિનાર્સ ભરે છે. એટલો બધો પૈસાદાર માણસ હતા પણ પછી આમાં ઝંપલાવ્યું એને, એટલો પાવરફુલ વ્યક્તિ, એને છેલ્લા 100 વર્ષમાં સક્સેસ થયેલી વ્યક્તિઓનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી એને લખ્યું છે કે ટુ લીડ ઇન ધ 21st સેન્ચુરી. આપણે લીડ આપ્યું હોય છે ને કોઈને, લીડ એટલે શું?
કે તમે તમારા મિત્ર કરતા, પાડોશી કરતા, સત્સંગની અંદર કે સ્કૂલ કે કોલેજની અંદર તમે એના કરતા આગળ વધી જાવ અને લીડ આપવી છે. જેમ આપણે ટેસ્ટ મેચમાં કે આટલી લીડ આપી ફર્સ્ટ ઇનિંગમાં, એમ તમારે જો કોકને લીડ આપવી હોય કે કોકના કરતા આગળ વધવું હોય તો શું કરવાનું? આ સત્સંગની અંદર વાત નથી થતી, આ બુકની અંદર લખ્યું છે. ફોર્ચ્યુન 100 અને 500 કંપનીના એક્ઝિક્યુટિવ અને સીઈઓ કે એમડીને ભણાવવામાં આવે છે. એની અંદર એને કહ્યું કે ટુ લીડ ઇન ધ 21st century યુ વિલ બી રિક્વાયર્ડ બોથ કેરેક્ટર્સ એન્ડ કોમ્પિટન્સ. જો 21મી સદીમાં તમારે આગળ વધવું હોય, પરમેનન્ટ આગળ વધવું હોય, દૂધના ઉભરાની જેમ બેસી ન જવું હોય, તો તમારી પાસે બે વસ્તુ જોઈશે. કઈ કઈ જોશે? કેરેક્ટર્સ એન્ડ કોમ્પિટન્સ. એટલે કે સત્સંગની અંદર જે વાતો થાય છે, કેરેક્ટર્સ જે છેલ્લા 2-3 દિવસથી આપણે સાંભળીએ છીએ એ, અને કોમ્પિટન્સ એટલે ગઈકાલે આખા દિવસ દરમિયાન તમારો જે વ્યક્તિત્વનો વિકાસ, તમારી ક્ષમતા જે બહાર લાવવાની છે, બંને વસ્તુ હશે ને તો તમે ટકી શકશો. બાકી નહીં ટકી શકાય. ધારો કે ખાલી સત્સંગ રાખવા ગયા તો પણ તમને લઘુતા ગ્રંથી, ખાલી અભ્યાસ કરવા ગયા તો ગયા જ. બંને વસ્તુ તમારી અંદર જોઈશે. તમારી અંદર રહેલી ક્ષમતા, અત્યારે આપણે ભણીએ છીએ તો ભણવાની ક્ષમતા તમે મેક્સિમમ બહાર કાઢો. ગઈ સવારે આપણે કહેલું કે દર 10 વ્યક્તિએ 9 વ્યક્તિ એવી હોય છે કે 10મી વ્યક્તિ માટે કામ કરે છે. તો તમારે 9માં ગણતરી કરવી છે કે ફક્ત 10માં બનવું છે? 10મી વ્યક્તિ જો બનશો તો 9 તમારા હાથ નીચે કામ કરશે ને બાકી ના. પેલા જોનાથન લિવિંગસ્ટન સિગલને જેમ કહેતા એમ કે મેલને પૈડ, હવે આપણી પેઢીઓની અંદરથી કોઈ મોટું એમડી કે સીઓ થયું નથી, હંમેશા કોઈક જીઆઈડીસીમાં કામ જ કર્યું છે ને, તું એમાં જ કરને. હા, સોનેરી સલાહ મળી ગઈ કે ખોટી મહેનત કરવાની ને, તમે નક્કી કરશો એટલે મહેનત કરવાનું તો વધી જવાનું છે. તમારે આગળ વધવું છે તો આપણો આદર્શ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો પ્રમુખ સ્વામી મહારાજે કેટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે? ચોથો કાગળ નહીં મારતો, પૂરું થાય પછી ખાલી સાંભળો. આદર્શની વાત થાય છે, સ્વામીની વાતો થાય છે, હવે એમાં પણ બેઠા બેઠા કાગળ એકબીજાને મારવાના. એટલે સ્વામી બાપાએ કેટલી પ્રસિદ્ધિ મેળવી છે, તમે ખાલી એનું ક્ષમતા કેટલી બહાર લાયા છે તમે વિચાર કરો. ગુજરાતનો નકશો તમે જો, એ ગુજરાતના નકશામાં ચાણસદ ગામનું કદાચ ટપકું નહીં આવતું હોય. એ ચાણસદ ગામની અંદર, એક સામાન્ય નાનકડા ગામની અંદર એક વ્યક્તિ જન્મે છે, અને જન્મ્યા પછી ત્યાંની સ્કૂલની અંદર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરે છે, અને ત્યાર પછી 16-17 વર્ષની ઉંમરે તો એ સાધુની દીક્ષા લઈ લે છે. હવે દુનિયામાં શું કરી શકે? આજે 6 ચોપડી ભણેલી આજના યુગની અંદર શું કરી શકે? પણ છતાં ભલે ભણેલા નથી, પણ કંઈક એની અંદર એવું છે કે ધારે કરી શકે છે. સ્વામી 6 ચોપડી ભણેલા છે અને ધીમે ધીમે ધીમે કરતા આગળ વધ્યા. તો સામાન્ય હતા સ્વામી બાપા, લગભગ 26 વર્ષની ઉંમરે તો સારંગપુર મંદિરના કોઠારી પદ ઉપર બેસી ગયા. 28 વર્ષની ઉંમરે તો BAPS સંસ્થાના પ્રમુખ બની ગયા. 28 વર્ષની ઉંમરે પ્રેસિડેન્ટ ઓફ BAPS એ પોતે બની ગયા. અને ત્યાર પછી એમને જે કાર્ય કર્યું, કેટલું બધું કામ કર્યું સ્વામીએ અત્યાર સુધીની અંદર, યોગી બાપાના સમયની અંદર. યોગી બાપા ધામમાં ગયા પછી 51 વર્ષની ઉંમરે સ્વામી ઉપર, સ્વામી ગાદી ઉપર આવ્યા. જો આપણે 17 વર્ષે આટલું કામ નથી કરી શકતા, સ્વામીએ 51 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. એવરેજ તમે હવે ગણજો, 51 વર્ષ 2009, આટલી આટલા વર્ષની અંદર સ્વામીએ કેટલા 850 કરતા વધારે મંદિરોની પ્રતિષ્ઠા કરી છે. 837 કરતા વધારે સંતોને સ્વામી બાપાએ દીક્ષા આપેલી છે. દુનિયાની અંદર આ બધા જ વર્લ્ડ રેકોર્ડ છે. એમને મંદિર પણ કહેવા. ધારો કે એક દિલ્હી અક્ષરધામ બનાવ્યું તો સ્વામી બાપાને 17 ડિસેમ્બર 2007 અમદાવાદ ચાંદખેડા ઉપર, ત્યાંથી લંડનથી પેલી વ્યક્તિ આવીને એવોર્ડ્સ આપી ગયા, 2 વર્લ્ડ રેકોર્ડ. કે સૌથી મોટામાં મોટું સક્રિય મંદિર કોઈ હોય તો દિલ્હી અક્ષરધામ છે હિન્દુ ધર્મની અંદર. તો આટલા મોટા અને મેક્સિમમ મંદિરોની પ્રતિષ્ઠા જો કોઈ એક જ વ્યક્તિએ થોડા સમયમાં કરી હોય તો એ પણ સ્વામી. આટલી ક્ષમતા છે એમણે બહાર કાઢી. અને પોતાના શરીર દ્વારા કામ પણ કેટલું કર્યા, ખાલી તમે એવરેજ ગણશો ને તો એવું કહેવાય. છેલ્લા 37-38 વર્ષની એવરેજ કેટલી છે તમને ખબર નહીં પડે, પણ આ પૃથ્વી ઉપરથી સૂર્ય ઉગે અને સૂર્ય આથમે 15 વાર ઉગે અને 15 વાર આથમે, એટલે દર 15 દિવસે સ્વામી એક મંદિર છેલ્લા 37 વર્ષથી એવરેજ આપી છે. 15 દિવસે એક મંદિરની પ્રતિષ્ઠા કરી છે. દર 16 કે 17 દિવસે સ્વામીએ એક વ્યક્તિને સંસારનો ત્યાગ કરાવીને સાધુની દીક્ષા આપી છે. તમે એક વ્યક્તિને વ્યસન છોડાવી જોજો.
કેટલો પાવર હશે. આનાથી સારો આદર્શ કયો હોઈ શકે કે 51 વર્ષથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હોય અને દર 15 દિવસે એક આધ્યાત્મિક મંદિર અને દર 16-17 દિવસે એક સંતને દીક્ષા આપવી, આટલું બધું વિચરણ કરવું કોણ કરી શકે? અને દુનિયાની અંદર તમારા મનમાં એમ કે આટલું કર્યા પછી બીજી વસ્તુ, જે વિકાસનો દોર એમણે કરેલો છે ને, વિચરણ કર્યું હોય, સત્સંગ વધારે હોય. તમે જો યોગી બાપાના વખતે સત્સંગ ક્યાં હતો ને આજે ક્યાં છે, કેટલો વિકાસ. ફક્ત 100 વર્ષમાં યોગી બાપા એક પત્રની અંદર લખ્યું છે ગોંડલથી કે આજે તો સવારે મંગળા આરતીથી સાંજે શયન આરતી થઈ, શાસ્ત્રી મહારાજને કે આખો દિવસ આજે તો મંદિરમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. કેમ? તો યોગી બાપાએ લખ્યું કે કારણ કે આજે આખા મંદિરમાં સવારથી સાંજ સુધી 3 હરિભક્તો દર્શન કરવા માટે આવેલા, તે ઉત્સવ જેવું વાતાવરણ હતું. તો 3 હરિભક્તમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. એ જ આજ બોચાસણ સ્થાનની અંદર જ્યારે શતાબ્દી ઉદ્ઘોષની સભા જ્યારે સ્વામી બાપા અહીંયા ઉજવી, એ 100 વર્ષ પણ નહોતા, કારણ કે યોગી બાપાએ તો લગભગ આ કહ્યું એના 75-80 વર્ષની આજુબાજુ પત્ર લખાવેલો છે, પણ 80 વર્ષની અંદર 3માંથી લગભગ 3.25 લાખ જેટલા હરિભક્તો આ જગ્યા ઉપર ભેગા કરી દીધા હતા. અને કેટલા ટકાનો વિકાસ કહેવાય? 3માંથી 3.25 લાખ, 1 લાખ ટકાનો વિકાસ કોઈ કરે, કેટલું કામ હશે. પ્રોફેસર વિલિયમ રેમન એમણે થીસિસ લખી છે ધ ન્યુ ફેસ ઓફ હિન્દુઇઝમ સ્વામિનારાયણ સેક, આની ઉપર એને PhD કરી છે. એમાં એને એક વાક્ય લખેલું છે કે સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મના અનેક નાના મોટા ફાંટાઓ છે, પણ હિન્દુ સંપ્રદાયના દરેક સંપ્રદાયની અંદર સૌથી ઝડપી અને સૌથી વધારે વિકાસ જો કોઈનો થતો હોય તો એ BAPS સંસ્થાનો છે, જે પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે. તમે વિચાર તો કરો, હાથમાં 5 પૈસાનો સ્પર્શ કરવાનો નહીં, 2 કપડા આની કોઈ પર્સનાલિટી પાડવાની નહીં, છતાં પણ વિશ્વની અંદર હિન્દુ ધર્મની અંદર મેક્સિમમ ગ્રોથ કોઈ સંપ્રદાયનો કર્યો હોય અને કરી રહ્યા હોય તો એ સ્વામી કરી રહ્યા છે. આવા ગુરુ છે. હવે એ આપણો આદર્શ છે. તમારે ધારો કે તમારા સ્કૂલની અંદર તમારો ગ્રોથ આવો કરવો છે, તમે એક વખત કોઈ જગ્યા ઉપર આવ્યા પછી પરમેનન્ટ રહેવાની ઈચ્છા થાય કે નહીં? ધારો કે આજે ચૂંટણીનું રિઝલ્ટ છે, દરેક વ્યક્તિ પોતાની સીટ અકબંધ રાખવા માટે કેટલો પ્રયત્ન કરતા હતા. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ સીટનો ઉમેદવાર છે, કેટલું બોલો ખાવાનું ભૂલી ગયા હતા. સ્વામી આવવાના હોય ને આપણે જેમ લિક્વિડ ઉપવાસ કરીએ એમ, એવું કહેવાય જે નરેન્દ્ર મોદી છેલ્લા 15-17 દિવસ સુધી એને જે વિચરણ કર્યું અને રોજની 7-8 સભા કરતા, તો લખેલું કે લગભગ એ લિક્વિડ ઉપર પોતે રહેતા હતા. તો કે બાપા આવવાના એના માનની અંદર લિક્વિડ કર્યા હતા પોતાની સીટને ટકાઈ રાખવા માટે. આટલી ચૂંટણીનો આટલો વિરોધ, કેટલો અસંતોષ. દરેક ગમે તેવો સારો માણસ હોય, કોઈને કોઈના પ્રત્યે સંતોષ છે. બીજી બાજુ તમે જો 28 વર્ષની ઉંમરે અમદાવાદની અંદર આંબલીવાળી પોળની અંદર એક નવયુવાન સંતને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાના પ્રેસિડેન્ટ બનાયા, અને આ પ્રેસિડેન્ટ બન્યા પછી આજે આટલા વર્ષ થયા, પણ છતાં અકબંધ આજે દુનિયાની અંદર તમે કોઈ સ્કૂલ લો, કોઈ મોટી સંસ્થા લો, ધાર્મિક લો, એજ્યુકેશનની અંદર લો, કોઈ પણ દેશની અંદર લો, લગભગ 51 થી લઈને આટલા વર્ષ એટલે 58-59 વર્ષ જેવું થયું, આટલા વર્ષની અંદર કોઈ પણ કંપનીની અંદર કે કોઈ પણ સંસ્થામાં એક જ પ્રેસિડેન્ટ રહ્યા હોય ને કોઈ ચૂંટણી નહીં, કોઈ અસંતોષ નહીં, કોઈનો વિરોધ નહીં, રાજી ખુશીથી અમે વધાર્યા સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે. એના માટે લોકો એમ કે તમે અમારી ઉંમર લઈ લો, એવું જો પૃથ્વી જ્યારથી શરૂ થઈ ને ત્યારથી આજ સુધીમાં આવી રીતના જો કોઈએ કામ કર્યું તો એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ છે. હવે દુનિયાની અંદર લોકોની સ્કિલ જતી રહે, કોઈ કોઈને ઓળખતું નથી. આ 59-58 વર્ષથી સ્વામી બાપા એવી રીતના કામ કરે છે કે કોઈને તમને સંતોષ છે બાપાને પ્રેસિડેન્ટ તરીકે ઉતારવા જોઈએ? આંગળી ઊંચી કરો. તો કોઈને નથી, સંતોને નથી, હરિભક્તોને નથી, બધાના મનમાં એવું છે કે બાપા 100-100 વર્ષ જીવો, 120 વર્ષ જીવો, આવી રીતના કામ કરું તો જીવનની અંદર તમારે આગળ વધવું હોય ને તો આવી રીતના વધજો. બાકી તમે વધ્યા પછી લગભગ કેવું હોય છે, તમે જુઓ એકબીજાને પગ ખેંચીને નીચે જ પાડતા હોય છે ને દુનિયામાં, કોઈ પણ કંપની હોય કે રાજકારણ હોય. તો સ્વામીજી આ પ્રકારનું કે પરમેનન્ટ તમારો કોઈ પણ તમારે આગળ વધવું હોય તો આવા પ્રકારની રીતે તમે જો આગળ વધશો તો જ કામ થશે. મેનેજમેન્ટ, ધારો કે આપણા મનમાં ઘણી વાર એવું હોય કે હોય મેનેજમેન્ટ, તો સ્વામી તમને લાગે સામાન્ય, ભગવા લુગડા લાગે, પણ ભગવાનની અંદર મેનેજમેન્ટ કેવું કરે છે. અમેરિકાની અંદર 91માં CFI ઉત્સવ ઉજવાયો,
એ વખતે સીએપાય ઉત્સવને જોવા માટે સંત કરતારસિંહ લુથરા કરીને ભારતના ગવર્નમેન્ટ તરફના કલ્ચરલ ડિપાર્ટમેન્ટ જે હોય છે અને ભારતની ઇમેજ સુધારવાના પોતે મુખ્ય માણસ હતા અને ભારતની બહાર એને 50 જુદા જુદા દેશોની અંદર આવા સીએફઆઈ ઉત્સવ ઉજવવાનો અનુભવ આ કરતારસિંહ લુથરાને હતો. અને એ કરતારસિંહ લુથરા જ્યારે 1991ની અંદર આપણા સીએફઆઈ ઉત્સવની અંદર આવે છે, ઉત્સવ એને જોયો, સ્વયંસેવકોની શિસ્ત જોઈ, સેવાની ભાવના જોઈ, એનું અંદરનું મેનેજમેન્ટ જોયું અને કરતારસિંહ લુથરા બોલ્યા કે 50 દેશની અંદર મેં સીએફઆઈ ઉજવીને જે ભારતની ઇમેજ સુધારી નથી એના કરતાં તમે ફક્ત એક જ અમેરિકામાં સીએફઆઈ ઉજવી એના કરતાં બમણી ઇન્ડિયાની ઇમેજ તમે સુધારી દીધી, એવું તમારું મેનેજમેન્ટ છે. સંત ચટવાલ કરીને અમેરિકાની અંદર એક બહુ જ મેનેજમેન્ટના બહુ જ મોટા માણસ છે અને હોટેલ અને મોટેલ મેનેજમેન્ટની અંદર એ કામ કરે છે. આ સીએફઆઈ ઉત્સવની અંદર આ સંત ચટવાલ આવ્યા. જો ઘણી વાર આપણા મનમાં એમ કે આપણી સંસ્થા સ્વામીને શું મેનેજમેન્ટ આવડતું હશે, આ બહુ મોટું એમનું નામ છે. એ જ્યારે સીએફઆઈ ઉત્સવની અંદર આવ્યા, આપણી સંસ્થાનું મેનેજમેન્ટ સ્વામીનું મેનેજમેન્ટ પછી સમજાવ્યું કે આવું કરે છે, એ વખતે સ્ટેજ ઉપરથી સંત ચટવાલ પોતે એવું બોલ્યા કે મેં મારા જીવનમાં બહુ મોટામાં મોટી ભૂલ કરી, કેમ કે મેં મારા દીકરાને MBA કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ મોકલ્યો, મને જો પેલા પ્રમુખ સ્વામીના BAPS સંસ્થાનો પરિચય હોત ને તો હું સ્વિટ્ઝરલેન્ડની જગ્યાએ 2 મહિના માટે આ સીએફઆઈ ઉત્સવની અંદર એને વોલેન્ટિયર તરીકે મોકલત તો 2 વર્ષમાં સ્વિટ્ઝરલેન્ડમાં જે MBA શીખત એના કરતા સંસ્થામાં પ્રમુખ સ્વામી પાસે વધુ ઝડપથી શીખત. આપણે હંમેશા કેવું છે કે કોકની બાજુ નજર રાખીએ છીએ, આપણી સંસ્થા, આપણા ગુરુ, કે અહીંયા સારું હશે, અહીંયા સારું હશે. દિલ્હી અક્ષરધામનું ઉદઘાટન થયું અને એ વખતે મુકેશ અંબાણી ત્યાં આવ્યા. મુકેશ અંબાણી આવ્યા પછી નાની નાની વસ્તુનું મેનેજમેન્ટ એને જોયું અને એ જોયા પછી મુકેશ અંબાણી એવું બોલ્યા કે મારા 2000 ટોપ લેવલના એક્ઝિક્યુટિવ્સ છે એ બધાને મારે અહીંયા ભેગા કરી અને અહીંયા આવ્યા પછી અક્ષરધામ જોયા પછી બતાવવું પડશે કે મેનેજમેન્ટ તો પ્રમુખ સ્વામી કરે છે, એનામાંથી શીખો. તો તમારે કોને આદર્શ માનવો છે? કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જો મેનેજમેન્ટ તો એની અંદર, અથવા તો પ્રસિદ્ધિ મેળવવી છે, પરમેનન્ટ મેળવવી છે તો એની અંદર, કોઈ પણ જગ્યા ઉપર તમે જો, તો સ્વામી છે અને પોતાનું કામ છે એ કરેલું છે તો એ વસ્તુ આપણા જીવનની અંદર તમારે એના કરતા આગળ ઇમોશનલી કંટ્રોલ, જે ગઈકાલે કહેલું સેલ્ફ કંટ્રોલ, તો એ પણ અત્યારે IQ કરતા EQ બહુ જ ઉપર છે. અને જે વ્યક્તિ પોતાના EQ ઉપર કંટ્રોલ મેળવી શકે છે એ જ વ્યક્તિ આગળ વધી શકે છે. અમેરિકાની અંદર એક પ્રયોગ કરવામાં આવ્યો. બધા કિશોરો હતા, એને રૂમની અંદર મૂકી દેવામાં આવ્યા અને સારામાં સારી ચોકલેટ્સ ને બધું મૂકવામાં આવ્યું અને પછી એનો મુખ્ય માણસ હતો, એને કહ્યું કે આમાંથી કોઈ આ વસ્તુ ખાવાની નહીં, એમ કહીને બહારથી બંધ કરીને જતા રહ્યા. એટલે બધા પોતપોતાનું કામ કરતા હતા અને બહારથી એ લોકો વોચ કરતા હતા કે કયો વ્યક્તિ શું કરે છે. કોઈ જોનાર હોય નહીં, ચોકલેટ પડ્યો હોય, આઈસ્ક્રીમ પડ્યો હોય, પછી છોડે, કોઈ મૂકે, ખાધો હોય ને ખાઈને પછી આમ કહીને કે હું નતો. કોઈ આપણે ભૂલ નહીં આવું બધું કરી નાખીએ પણ નામ બીજાનું ઠપકાર દઈએ. આપણે આપણી લાગણી ઉપર કંટ્રોલ રાખી નથી શકતા. અને એને આમ જોયું અને જોયા પછી એમાં 5-25 એવા હતા કિશોરો કે જે લોકોએ ના પાડી ને તો પોતાની ઈચ્છા હતી, ઈચ્છા ઉપર કાબુ મેળવ્યો અને એને ખાધું નહીં. પછી આ લોકોએ સર્વે કરીને કહ્યું કે જે છોકરાઓએ ચોકલેટ અને આઈસ્ક્રીમની અંદર પોતાનો હાથ નતો નાખ્યો, ઈચ્છા હતી છતાં પણ એને ઇમોશનલ કંટ્રોલ જેને કરેલો, આ વ્યક્તિ મોટા થઈને કોઈ પણ કંપનીને MD કે CEO બનશે. અને 90% છોકરા MD કે CEO બન્યા. જે વ્યક્તિ પોતાની લાગણી ઉપર આપણે નહીં રાખી શકીએ, જોજો આપણે આ રાખી નથી શકતા, પણ આ શીખવા માટે 12 સેમિનાર્સ ચાલે છે. મેનેજમેન્ટ એટલે શું? અત્યારે આપણા મનમાં એમ કે મટીરિયલ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, આ મેનેજમેન્ટ નહીં પરંતુ લાગણીનું મેનેજમેન્ટ. તમને સ્વામીના જીવનમાંથી આ દેખાશે. જાપાનની અંદર થોડા વર્ષો પહેલા ટાઈમ મેગેઝિનની અંદર એક આખો લેખ આવેલો. જાપાનની અંદર એક ટોપ લેવલની ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ છે, જેમ અમદાવાદની અંદર IIM છે, એના કરતાં પણ વધારે સારી. આની અંદર કોને એડમિશન આપવાનું? તો મલ્ટીનેશનલ કંપનીના કોઈ MD હોય અથવા તો CEO હોય, આવી જે ટોપ લેવલની એક્ઝિક્યુટિવ્સ